સ્વામીશ્રી આપણા સગા તો છે જ, પણ સખા પણ છે. ગઈકાલે આપણે પૂર્વમિકામાં જોયું કે સખા પણ એક પ્રકારનો સંબંધિત છે, સગા છે, પણ વિશિષ્ટ પ્રકારના પોતે સગા છે. પેલા ગ્રીક ચિંતકની આપણે વાત કરેલી, વન ગુડ ફ્રેન્ડ ઇઝ વર્થ 1000 રિલેટિવ્સ. એક સાચો મિત્ર બરાબર 1000 સંબંધી. મિત્રની જે ભૂમિકા છે એ બીજા બધા સગાવાળા કરતાં થોડીક જુદી પડે છે. સામાન્ય કોઈક આપણે લૌકિક દૈહિક સંબંધ આપણે જોઈએ તો એની ભૂમિકામાં ફેર હોય છે. માતા પિતા સાથે જે પોતાનો પુત્રનો સંબંધ હોય, એક બાજુ પિતા છે ને એક બાજુ પુત્ર છે, એક બાજુ માતા છે ને એક બાજુ પુત્ર છે, અથવા તો પુત્રી, ડિફરન્સ છે. અથવા તો કદાચ કોઈક બીજો સંબંધ હોય, મામા ભાણાનો, કાકા ને ભત્રીજાનો, એમાં પણ સંબંધમાં ડિફરન્સ છે. પતિ પત્નીમાં પણ એક સરખી ભૂમિકા નથી, દરેકનું પાત્ર સહેજ બદલાય છે. હા, જ્યાં ભાઈ ભાઈ છે અને બેન બેન વચ્ચે જે સંબંધ છે એ ભૂમિકા એક સરખી આપણે જોવા મળે છે, ત્યાં પણ વધારે સખા ભાવનો સંબંધ છે. સખામાં તો વિશેષ એક સરખો પેરેલ, જ્યારે બે ફ્રેન્ડ્સ હોય ત્યારે પછી ત્યાં બે ફ્રેન્ડ્સ વચ્ચે ઉચ્ચ નીચનો કંઈ સંબંધ નથી હોતો, પેરેલ સમાન અધિકરણ જેને આપણે કહીએ છીએ. એટલે જ્યારે સખાઓ ભેગા મળે ત્યારે પછી કંઈ ઔપચારિકતા નથી હોતી, કોઈ ફોર્મેલિટી નથી હોતી, એક સરખા ભૂમિકા ઉપર બે બિરાજમાન થાય છે. એટલે ક્યારેક વેવાઈમાં પણ એવા આપણે લાગે બે વેવાયો છે, પણ એક છોકરીના પક્ષના છે, એક છોકરાના પક્ષના છે. સંબંધમાં ક્યાંક ક્યાંક એવા થોડાક ફેર પડશે, પણ સખામાં તો હંમેશા એક સરખું જ લેવલ હોય છે, એક પેરેલલ, એક યુનિવર્સલ લેવલ હોય છે. એટલા માટે સખા સખા વચ્ચેનો જે સંબંધ બીજા બધા જ સંબંધ કરતાં જુદો તરી આવે છે. સ્વામીશ્રીએ પણ આપણી સાથે એક આવું સામાન્યધિકરણ્ય સાધ્યું છે કે આપણે બધા જ એક સરખા છે. હું બહુ મોટો છું, બહુ ઊંચ ભૂમિકાનો છું, મારી સ્થિતિ બહુ મોટી છે, એવું સ્વામીશ્રી આપણે જરાય અનુભવવા દીધું નથી. આપણી સાથે જ્યારે વર્તે છે આપણા જેવા થઈને જ પોતે વર્તે છે. સ્વામીશ્રી અહીં અટલાદરામાં જતા 96 સાલમાં, અને એ વખતે આપણા તુલસી કાકા તુલસીભાઈ સ્વામીશ્રીને મળવા આવ્યા હતા. એમની થોડીક ઉંમર મોટી, સ્વામી કરતા પણ મોટી ઉંમર એમની, એટલે સંતોએ આમ વિવેક કરવા માટે એમના માટે ખુરશી એક મૂકી સ્વામીશ્રી સમક્ષ કે આવો તમે અહીંયા બેસો. એમને ખબર પડે, એકદમ આમ સંકોચ પામી ગયા કે સ્વામી આગળ ખુરશીને બેસાય. આમ રૂમમાં પ્રવેશ કર્યો એટલે બાપાએ પણ પામી ગયા કે આ બિચારા સંકોચ પામે છે. બાપા તરત બોલ્યા કે એમાં સંકોચ ના રાખો, પહેલાં તો આપણે ભેગા જ ફરતા ને, જમીન પર પણ નીચે જ આપણે બેસતા ને, જમીન પર નીચે બેસીને વાતો કરી છે ને આપણે, તો માટે હવે સંકોચ ના રાખો તમારે. એમ કહીને સ્વામીશ્રીએ આગ્રહ કર્યો કે તમે ખુરશી ઉપર જ બેસો. ત્યારે તુલસીભાઈ કહે છે કે તુલસી કાકા કહે છે કે સ્વામી, પણ તે વખતે તો તમે મારાથી 10 વર્ષ નાના હતા. હજી 10 વર્ષ નાના જ કહેવાય બાપા ઉંમરમાં, કે તે વખતે તમે મારા કરતા 10 વર્ષ નાના હતા, મોટાપની ક્યાં કંઈ ખબર જ હતી, કે હવે તો તમે રાજાથી રાજ થઈ ગયા છો. પહેલાં તો નાનપણમાં અને બીજા બધે તો સ્વામી બાપા સાથે એમ હરતા ફરતા હોય ગામડામાં ને બધે સાથે રમતા હોય, જમીનમાં જ વાત, જમીન ઉપર નીચે બેસતા હોય, વાતો કરતા હોય, પણ એ વખતે કે મને તમારી મોટાપની ખબર નથી, હવે તમે રાજાથી રાજ થઈ ગયા. સ્વામી બાપા તો વાત, સ્વામી બાપાએ તો વાત તરત કાપી જ નાખી. બાપા બોલ્યા, કંઈ રાજાથી રાજ નથી, આપણે એવું ક્યાં છે, ભેગા જ બેઠા ઉઠ્યા, સાથે રહ્યા, મોટા થયા, એવું જ છે ને. સાહેબ પણ મનમાં જરાય એવું નથી રહેતું કે હું તમારા કરતાં મોટો છું, તમારા કરતાં કંઈ વિશેષ છું, આપણે બધા જ એક સરખા છે. લલપતરામ કવિએ પણ
હરિનામતમાં સમજાયું કે જ્યારે આવું સરખાપણું આવે ને ત્યારે સાચા અર્થમાં આવી મૈત્રી આવું જે આમ સુવર્ણ થાય છે એમ.

0: પદ્મપત્ર એમ કહે છે કે સમાન સાથે જ આપણે એકદમ પ્રેમથી હળવાશથી આપણે મળી શકીએ છીએ. બાકી જો કોઈ મોટો માણસ આવી જાય તો ડરી દૂર જાય, આમ ડરીને આપણે ભાગી જાય, આમ આદર થાય હેત ના થાય. જેમ પેલી કીડી હોય એને મોટી હાથી સાથે મેળાપ કરવો હોય, હેન્ડશેક કરવા હોય, અલગ મલગની વાત કરવી હોય, ક્યારે મેળ પડે? એ મોટો ભોપાલ હોય, રાજા હોય, મળે ને ભોપાલ ગરીબ પ્રેમ, પ્રેમથી ત્યાં એ પ્રેમનો નાતો નથી હોતો. પછી એમાં શિષ્ટાચાર આવી જાય, ઔપચારિકતા આવી જાય, પ્રોટોકોલ, મોભો, સ્ટેટસ સાચવવું પડે. ફ્રેન્ડ્સમાં કોઈ સ્ટેટસ નથી હોતું, એમાં તો સરખા સરખાપણાનો જ એક ભાવ હોય છે. સાંઈબાબા પણ હંમેશા આપણી સાથે આવો એક સરખાપણાનો ભાવ રાખ્યો છે. એટલે એવું જ માને છે કે આપણે બધા એક જ છે, એમાં કંઈ નવું નથી. સાંઈબાપા બોમ્બેમાં હતા અને એ વખતે સાંઈબાબા પાસે એક ધારાસભ્ય રાજપુરોહિત સાહેબ અને બીજા ફૂટપાથ પાર્લિમેન્ટના એક સભ્ય, એમનું નામ હતું કાકુભાઈ. આ બે બધા બે જણા સકુટુંબ બાપાના દર્શન કરવા માટે પધારેલા. નાના મોટા એમના કંઈક બધા કાકાના દીકરાના બધા ભેગા હતા. એ લોકોની ઈચ્છા થઈ કાકુભાઈને ખાસ કે સ્વામીજી સાથે આપણે સમૂહમાં અમારા પરિવારના બધા જ સભ્યો સાથે આપણે ફોટો પાડીએ. એટલે કુટુંબ છે જ મોટું હતું, એટલે સમૂહ ફોટામાં બધા જ કંઈક આમ સામૂહિક રીતે બધા આવી શકે એમ તરત નહોતા. સાંઈ બાપાએ કાકુભાઈને તરત આમ હાથ ખેંચી નજીક બોલાવી દીધા કે બેસો, ત્યાં બાજુમાં બેસી જાઓ. એમ કહીને સાંઈ બાપાએ આ કાકુભાઈને પોતાની ગાદી ઉપર જ બેસાડી દીધા અને પછી એકદમ પ્રેમથી બોલ્યા કે લ્યો હવે આપણી કાયમની જોડી થઈ ગઈ, આપણી હવે કાયમની જોડી. ફોટામાં આવી ગયા ને, એક ગાદી ઉપર સાંઈ બાપાએ આ કાકુભાઈને પણ બેસાડ્યા, એકદમ પેલા ગદગદિત થઈ ગયા. સાંઈ બાપાને એવું ને કે આ મારી ગાદી છે, ગુરુની ગાદી છે. એ તો પ્રેમથી પોતાના શિષ્યને પણ બેસાડી શકે છે હેતવાળાને, પોતે આવી રીતે જરાય પણ બીજું કંઈ જુદું નથી રાખ્યું. એવો જ બીજો નવસારીનો પ્રસંગ છે. સ્વામીજી પાસે સ્વામી પોતે ત્યાં ધીરુભાઈ દગાસના ઉતારામાં તે ઉકાળા પાણી કરતા હતા. ઇન્દ્રપ્રસ્થ એમનું બંગલાનું નામ, બહુ વિશાળ બંગલો હતો, બહુ જ સારો. હવે એ બંગલામાં જ્યારે બાપા નાસ્તો કરતા હતા, એ જ દિવાલ ઉપર બહુ સુંદર એક ચિત્ર હતું. બાપા નાસ્તો કરતા હતા અને એમાં આ ધીરુભાઈને સંકલ્પ થયો કે આ સરસ મજાનું ચિત્ર આપણે દિવાલ ઉપર ટીંગાડ્યું છે, એની પીછાઈમાં રાખીને આપણે સ્વામીજી સાથે એક ફોટો પાડવો છે. એટલે બાપાનો નાસ્તો આમ પતવાયો, એમની તરત વિનંતી રજૂ કરી, બાપા મારે એક આ ઈચ્છા છે, આપ પધાર્યા છો અહીંયા તો આપની સાથે તમારી પાછળ જે આ ચિત્ર છે એને પીછાઈમાં રાખી અને આપણે ફોટો પાડીએ. સ્વામી ચડું કરીને આમ સીધા જ એ જ ગાદી ઉપર ઊભા થઈ ગયા, પોતાની જ ગાદી ઉપર ઊભા થઈ ગયા અને ધીરુભાઈને કહે છે કે આવો અહીંયા આવી જાઓ, મારી બાજુમાં ભળી જાઓ. એકદમ સંકોચ પામી કે સ્વામી આ તો તમારી ગાડી ઉપર થોડું કે અમારે આમ ઊભા રહેવાય. સ્વામી તરત એમનો હાથ ખેંચી એકદમ નજીક આમ પોતાના આમ આમ પાસમાં લઈ લીધા. બાપા કે આપણે એક જ છે ને, ક્યાં જુદા છે? એમ આવા મોટા પુરુષ છે એ આપણાથી જરાય પણ કંઈ જુદાપણું રાખ્યું નથી, આપણી જેમ જ વર્તે છે. ક્યારેક તો સ્વામી બાપા પોતે આવી રીતે એક્શન કરી કોપી કરીને પણ આપણને સુખ આપે છે. આ જુદાપણું નથી, એ તો આપણે બતાવ્યું, પણ ક્યારેક કોઈક એવો પાત્ર આવી જાય સામે તો બાપાની એક્શન કરે, એની મિમિક્રી કરે એની સામે જ, અને આમ એને પણ ખબર હોય, એને પણ એમ જ સુખ આવતું હોય. હવે રાજકોટનો એક આજીવન યુવક છે ભૂપતસિંહ, એના ભાઈ એક નાના પોતે દરબાર છે અને ફાધર વર્ષોથી ત્યાં મંદિરમાં સેવા કરેલી, આખું કુટુંબ સમર્પિત, ચાડાના કે ચચાડાના છે. એમનો ભાઈ નાનો ભાઈ હરદેવસિંહ એ પોતે સાધુ છે અત્યારે ઘનશ્યામ પ્રિય સ્વામી, આપણે જે સારંગપુરમાં જે ગુરુકુળ ચાલે છે એમાં પોતે સેવા આપી રહ્યા છે. હવે એમનો જે આ ભાઈ છે ભૂપત, એમની જીપ સેજ આમ તોતરી છે એટલે તરત આમ બોલાતું નથી, તો બાપા એને બાપાને નામથી બોલાવે ને તો બાપા એને બહુ ગમે ભૂપતને, તો બાપા પણ એ રીતે જ નામથી બોલાવે કે ભૂપત કેમ છે, એમ કે નહીં બાપા બોલાવે. અને એને કાયમ બાપા ક્યારેક આમ સીધું બોલાવે કે ભૂપત કેમ છે કે એમ નહીં બાપા પહેલી રીતે બોલાવો, તો બાપા ખાસ એની રીતે એના જેવા થઈને એને સુખ આપે. આવા તો બીજા કેટલાય સંતો સાથે બાપાની ગમત બધી હોય છે. એક આવા બોમ્બેમાં હતા અને બાપા રાત્રે ઠાકોરજી જમાડી બધી મુલાકાત પૂરી થઈ અને બાપા બાથરૂમમાં જતા હતા. બાથરૂમ કરીને બાપા પાછા ઉપર આરામમાં જ જવાના હતા અને આમ ઉત્તર તરફ આવતા હતા, એ બાજુ આમ દરવાજો જે હતો અને દિવાલને ખાત ટેકો દઈ અને ધરમસુત સ્વામી આમ ઊભા હતા. એકદમ એમની તો ઓલમોસ્ટ સ્ટાઇલ છે કે ગાતું આમ ખુલ્લું હોય, ફાન બહાર આવતી હોય અને દિવાલ આમ ઉપર હાથ ટેકી અને આમ પગને આંટે મારી અને આમ ટેસ્ટ ઉભા હતા. અને એમને કંઈક બાપા આગળ વાત કરવી હતી કંઈ, પણ બાપા એટલા ઇન્સ્ટન્ટ આમ પસાર થતા હતા રૂમમાં જવા માટે. બાપા જેમ આનો અમનો ડાબો હાથ હતો, બાપાએ સામે ઉભા રહી જમણો હાથ દિવાલ ઉપર ટેકી આમાં હાથ અહીંયા બીજો હાથ કેડે મૂકી હાથ ભાગમાં આટી વાળી અને એકદમ ઠાવકાઈથી બોલો બોલો શું કામ છે તમારે એમ એમની જ બરાબર રિફ્લેક્શન કરી અને પેલા બધા બધા હસી પડે એક સાથે, જે વાત તો રહી જ ગઈ, બધા એકદમ હસીને મોજું પડી. વરું નાની વસ્તુ છે, પણ જે માણસ પોતાના મોભામાં જ રહેતો હોય, પોતાના સ્ટેટસમાં જે માણસ આપણાથી જુદા હોય ને, જુદા માનતા હોય પોતાની જાતને, આપણે આપો આપણું દિલ જ ના માને ત્યાં, આપણું મન જ ત્યાં ના બેસે, પણ આપણું દિલ તરત ત્યાં બેસી જાય છે. આપણે પણ આપણે બાળક સાથે બાળક થઈ જાય, યુવક સાથે યુવક થઈ જાય, વડીલ સાથે વડીલ થઈ જાય, જરાય લેશ માત્ર એમને જુદાપણું એ લાગતું નથી. અમુક તો બહુ સાવ બાળ સહજ આપણી રીતે વર્તા હોય છે. સંતોએ વાત કરેલી, આપણે કમલેશભાઈ પટવાનગર ઠાકોર જમણ જવાનું થયું હતું, એમના બધા પ્રસંગ જૂના બધા યાદ કરાવ્યા હતા. બાપા જ્યારે એમના ઘરે પધાર્યા, એકચ્યુઅલી બાપાને જવું હતું એમના ઘરમાં જ, પણ કંઈક ટર્નિંગ કંઈક આગળ કંઈક થઈ ગયું સામને, એટલે આપણે જે જશભાઈ એમના જે દીકરા ઘનશ્યામભાઈ જીજાઈ અત્યારે સ્વામીની આજ્ઞાથી ત્યાં ઓસ્ટ્રેલિયામાં કથાવાર્તાનું બધું વિચરણ કરે છે, એ જશભાઈના ઘરમાં સ્વામીશ્રી પોતે ત્યાં આમ ખોટા આવી ગયા એ ગલીમાં. અને એમના એ જ વખતે આપણા સિદ્ધાર્થભાઈ પણ ભેગા હતા, આપણે ગિરીશ માસા પણ ભેગા હતા સ્વામી સાથે, અને એ જ વખતે જશભાઈ પોતે બહાર આવ્યા. એટલે બાપાને જોયા નહોતા, પણ એમના ઘરમાં બધું જે કંઈ બાંધકામ કંઈ કરવાનું હશે નવું, અને પેલા જે બે લીમડા જે કાપવાના હતા એ કંઈક જોવા મળે બહાર નીકળ્યા હશે. અને સ્વામી હવે એમને સંકલ્પ પણ નહીં કે સ્વામી અહીંયા આવે, એમના મનમાં તો આમ સપને પણ ખ્યાલ નહીં કે સ્વામી આ ટાઈમે આ જગ્યાએ મારા ઘર આમંત્રણ હતું નહીં. બાપા તો ભૂલમાં ભૂલા પડીને ત્યાં આવ્યા હતા. બાપા ગાડીમાંથી નીકળ્યા, જશભાઈનું પણ ધ્યાન નહીં, અને પાછળથી બાપા આ જશભાઈને જશભાઈની પીઠ અને બાપા પાછળ આવે છે. અને જેમ આપણે કોઈ મિત્રને કે આપણે આમ બીવડાવે ને, એમ સ્વામીજી પાછળથી આવી એકદમ પકડીને હાવ કર્યું જશભાઈને. હવે સાવ પેલા નાના નાના બાળકને આપણે જેમ કરતા અંદર અંદર એવી રીતે સ્વામીજી હાવ કર્યું, એમ એકદમ આમ ચમકી ગયા. ઓ પ્રમુખ સ્વામી એમ કેવો આનંદ થાય. આપણે જે કાપ્યા એમાંથી એક જીવ હવે કમલેશભાઈ પટવાના ઘરે પછી મોકલ્યો મુક્ત રૂપે, અને ઘનશ્યામ તરીકે અત્યારે આપણે સૌને દર્શન આપે છે, એ સ્વામી આપણા આશીર્વાદનો છોકરો છે. પણ આવા સાવ બહાલ સહજ રીતે પણ બાપા પોતે વર્તી શકે છે. આ તો બાળકોની વાત છે, પણ જે આમ ટીનેજર્સ હોય અને આમ પોતાનો ખાસ દોસ્ત હોય એવી રીતે પણ સ્વામી બાપા અમુક વાર સંતો સાથે હરિપુર સાથે પોતે વર્ત્યા છે. બાપા 2000 સાલમાં વિદર્ભ દેશમાં એટલે સેન્ટ્રલ આપણે ઇન્ડિયા મધ્ય ભારતના બધા રાજ્યોમાં બાપા ફરતા હતા. એ વખતે આપણે મુંબઈના કોઠારી સ્વામી બાપા સાથે વિચરણમાં જતા, હવે એક જગ્યાએ બીજી જગ્યાએ જવાનું હતું અને રસ્તામાં જ કંઈ જમવાનું થયું, ઠાકોરજી જમાડવાના થયા, ઠાડ બધું થઈ ગયું. અને બધું તો રસ્તામાં તો ટ્રાવેલિંગમાં તો પેલા પેક લંચ હોય ને, બધું ભાથું બધું જે કંઈ તૈયાર કર્યું હોય સંતોએ એ આમ પ્લાસ્ટિકની ડિશમાં ઠાકોરજીને ઠાડ ધવાઈ ગયો અને બધું સૂકી ભાજીને થેપલાને છૂંદો અને મરચું દેવું જ હોય ને બધું તો પ્રવાસમાં. તો હવે કોઠારી સ્વામીનો નિયમ યોગી અપાના રીતે રીત બધું કે ટ્રાવેલિંગમાં બહુ ખાસ કંઈ લેવું નહીં, એટલે કોઠારી સ્વામી ભેગા હતા એટલે બાપા આગ્રહ કરે કે હાલો ને કોઠારી થોડુંક જમો ને, અને કોઠારી સ્વામી ના પાડતા જાય. આમ કોઠારી સ્વામી ના પાડે રીત બહુ જુદી હોય છે, હા પાડે ના પાડે ખબર ના પડે, આમ હાર માથું દોલાવે આમ હા પાડે છે કે ના પાડે છે. તો એટલે આમ ના પાડતા રહ્યા, બિચારાને સંકોચ થતો હતો. સ્વામી બાપા 2-3 વાર આમ આગ્રહ કર્યો કે હાલો ને કોઠારી આમ આમ જમો ને સાથે, તો કોઠારી સ્વામી ના જ પાડે, એમને નિયમ અને એમ સંકોચ બાપા સાથે કે આમ સાથે જમો. બાપા છે જે બોલે છે કે અલે કોઠારી કોકદી તો કંપની આપતા શીખો ને, ના શું બોલા કોઠારી કોકદી તો કંપની આપતા શીખો ને યાર. આજે બહુ સામાન્ય વાક્ય છે કે કોકદી તો કંપની આપતા શીખો ને, અને યાર યાર જે શબ્દ એકદમ દોસ્ત હોય પોતાનો આમ કમોન એ જે આખો ભાવ છે ને એ એકદમ ફ્રેન્ડલીનેસ છે. એટલે બાપા પણ આવી રીતે સંતોમાં પણ ક્યારેક આવા ગમ્મતથી સ્વભાવથી પોતે જોડાયેલા હોય છે. આ તો બાપા કહે છે કે તમે મને કંપની આપો, બાપા ક્યારેક સામે પણ કંપની આપી છે, જેમ કંપની આપવામાં પેલું ફ્રેન્ડ્સ હોય ને કે ચાલો તને કંપની આપું તું જમ, એમ બાપાએ પણ ક્યારેક એવો હરિભક્ત સાથે કંપની આપી છે. બાપા ત્યાં ગોંડલમાં હતા અને એ વખતે સાંજનો સમય થયો અને ખૂબ વરસાદનું વાતાવરણ આખું જામ્યું, આમ વાવાઝોડું જેવું થઈ ગયું. હરિભક્તો પોતે ઘરે પણ ના જઈ શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ. સાંજની સભામાં ત્યાં હરિલામૃતનું હરિલામૃતની કથા ચાલતી હતી. કથા પૂરી થઈ બાપાને ખ્યાલ આવી કે હરિભક્ત હવે અહીંયા રોકાશે એટલે ઘરે જઈ શકશે નહીં તરત, બાપા તરત પરિસ્થિતિ પામી ગયા અને તાત્કાલિક ગરમ ગરમ ચાનો ઓર્ડર આપી દીધો કે બધા હરિભક્ત રોકાયા છે તો બધા આપણે આમ ગરમ ગરમ ચાનો આપણે ઓર્ડર આપીએ. અને બધા હરિભક્તોને સમામંડળમાં બેસાડી અને ચા ત્યાં બધાને ગરમ ગરમ પીવડાવી. આપણે ચાના ત્રણ ચાર પ્રસંગ આપણે કીધા હતા. આ બીજો સ્વામી કે તમે બધા ચા પીઓ, હું અહીંયા બેઠો છું. બાપુ તો કંઈ ચા પીવાના હતા નહીં, પણ બધાને હરિભક્તને પ્રેમથી પીવડાવી ચા. પછી સંતો બાકી રહી ગયા, સંતો માટે શું કરું. અને જે આમ જ્યારે વરસાદ પડે ને ત્યારે અમુક વસ્તુ ખાવાની મજા આવે. આમ આમ ઠંડુ વાતાવરણ હોય, આમ બધું ભીનાશ ભીનાશ બધું વાતાવરણ હોય, એમાં ગરમ ગરમ ભજીયા હોય, આ તો ગરમ ગરમ કંઈક ગોટા હોય, એની ચટણી હોય પાછી, એટલે એની એક મજા જુદી હોય છે. હવે એ વખતે તો બધી બહુ કે પરિસ્થિતિ સામાન્ય. એટલે બાપા પછી ત્યાં બીજો સંતો માટે ઓર્ડર આપે છે કે આપણે પાપડ પાપડી બનાવો. બીજું કંઈ હતું નહીં, એટલે પાપડ પાપડી જે કંઈ હોય એ ગરમ ગરમ છે કે બસ એનો આપણે કાર્યક્રમ કરીએ. એટલે બાપાએ બધા સંતોને ભેગા કરી અને ભક્તિ કિશોર સ્વામીના જે રૂમ છે આજની તારીખમાં એ જ છે ઓફિસ, ઉતાર ઓફિસ, ત્યાં જઈ બધા સંતોને ભેગા કરી અને ગરમ ગરમ પાપડ અને પાપડી બધાને જમાડ્યા. અને એ વખતે સીતાફળ પણ થોડાક થોડાક હતા. સીતાફળ અને ગરમ ગરમ પાપડ અને પાપડી બધા સંતો સાથે પોતે જમ્યા. જૂના સંતો ઘણી વાર યાદ કરે છે કે પહેલાં તો બાપા આ તો બહુ કંઈ બહુ વહેવટ નહોતો, સંતો પણ બહુ ઓછા હતા. આ તો 85-81 પહેલાંની વાત કરતા જશે. બાપા અવશ્યપણે રાત્રે 10-10:30-11 વાગે તો પણ સંતો સાથે બેસ્યા, ગોઠડી કરે. ક્યારેક અગાસીમાં બોટાસણ પેલું, ત્યાં અગાસીમાં હિંચકો છે, સારંગપુરમાં પણ હિંચકો છે. પહેલાં તો બધું કે સંતાશ્રમ પણ નવું, પેલું યોગ્યાશ્રમ બે પણ નહોતું થયું. નાનો પેલો હિંચકો, પાછળ પેલો લીમડો શાસ્ત્રીમાનો પ્રસાદીનો, અને આગળ પેલો જે અત્યારે બગીચો જેવો છે એ પણ ખાડી જેવો હતો. ત્યાં મોગરાની આખી ત્યાં વાડી જેવો હતો ઠાકોરજીના પુષ્પહાર માટે. પણ સ્વામી ત્યાં બેસે રાત્રે હિંચકા ઉપર, બાજુમાં ક્યારેક સંત સ્વામી હોય અથવા તો કોઈ ના હોય, અને આજુબાજુ બધા જે પણ કંઈ 15-20-50 સંતો હોય એ બધા બેસી જાય. અને એ વખતે કાર્યક્રમ ચાલે, કોઈકને કંઈક કંઈક સિંગ લાવે, કોઈક ચણા લાવે, કોઈક પેલો મગફળીને પેલો ઓળો હોય, તો બાપા બધા ફોડી ફોડીને બધા સંતોને આપે એમ કે બધા પ્રસાદ વેચે. અને બસ અડધો પોણો કલાક અલગ મલગની વાતો કરવાની કે જૂના બધા પ્રસંગો યાદ કરે, સામે સંત સ્વરૂપ સ્વામી હોય, મુકુંદ શાસ્ત્રી હોય, અને બધા બસ જૂના પ્રસંગો યાદ કરે. બાપા અમે આવ્યા ત્યારે કેવા હતા, કે હરિપ્રકાશ સ્વામી અમને આવી રીતે શીખવાડતા, અને સંત સ્વામી અમે આવી તમને મારતા, અને બપોરે અમે કુંડમાં અમે ધુભાકા મારતા, અને સંત સ્વામી પછી લાકડી લઈને આવતા, અને બધી જાતની બધી જૂની જૂની સ્મૃતિઓ કરે. કેટલા વર્ષો સુધી એ ચાલ્યું. રોજ રાત્રે બાપા આવી રીતે કંઈક પ્રસાદનું કંઈ મહિમા ના હોય, પણ ચણામાં તો શું હોય, પણ બસ મુઠ્ઠી મીઠી બધાને હાથ હાથે બાપા બધાને આપે અને વાતો કરે. બાપા હિંચકા ઉપર બેઠા હોય, સંતો હળવે બધા હિંચકા હલાવતા હોય, અને એ રીતે બધાની સ્મૃતિ ત્યાં એકદમ ફ્રીલી આવી રીતે પોતે આપતા. સ્વામીશ્રી આવતા પ્રસાદ વેચતા, ક્યારેક ફટાકડા પણ વેચતા. આ દુર્ગા શંકર આપણે સારંગપુરમાં જે અત્યારે મહેતાજી તરીકે સેવા આપે છે, નાનપણથી ત્યાં બાપા સાથે જોડાયેલા, નાનપણથી. હમણાં નીકળ્યા ત્યારે જ એમને સ્મૃતિ કરેલી કે દર દિવાળીએ બાપાનો કાર્યક્રમ, કે એમને જે અકાઉન્ટ્સની ઓફિસ હતી, નાનું પેલું ઢાળ્યું જેવું હતું ડેસ્ક પેલું, અને કે દિવાળીનો દિવસ આવે, સાંજ પડે સંધ્યા આરતી પછી, એટલે ત્યાં ઓફિસમાં બેસવાનું, કે સામે હું અને સામે પ્રગટ ભગત હોય. એ પણ નાના જ બાળક જેવા જ હતા બધા ત્યારે, તો કે હું અને પ્રગટ ભગત હોય, અને એમના ઢાળિયામાંથી પેલા ફટાકડા બધા કાઢે. બાપાએ બધા ભેગા કરી રાખ્યા હોય કે નાના છોકરા સાથે ફરે છે સેવામાં છે, તો બધાને વારે ફરતી એક તને, એક દુર્ગાશંકરને, એક પ્રગટને, એક દુર્ગાશંકરને, એક પ્રગટને, એમ કહીને બધા ફટાકડા પણ વેચે. અને બધા કે જાઓ ફટાકડા ફોડો, પતંગ હોય ત્યારે પતંગ પણ વેચે કે જાઓ પતંગ વેચો, પતંગ ચગાવો, એમ કહીને સ્વામી બાપા આવી પણ નાની મની સ્મૃતિ બધા તને ત્યાં આપતા. સ્વામી બાપા પોતે આવા એટલા હળવાશમાં રહી શકે છે કે બાળકો સાથે કે કિશોરો સાથે પણ આવા નાના મોટા પ્રસંગમાં તરત જોડાઈ શકે છે. જે આ પ્રકારના કંઈક કાર્યક્રમ કર્યા હોય બાપા આવે ત્યારે, કોઈ ક્વિઝ હોય, કોઈ ગેમ હોય, તો કેટલી બધી જુદી જુદી પ્રકારની ગેમ્સ બાપા પોતે રમ્યા છે. એનું જે લિસ્ટ આપણે કરવા જઈએ, મને તો બધું કંઈ આપણે કંઈ બધા બધી જગ્યાએ હાજર ના હોય, પણ જે પણ કંઈ પ્રસંગો વાંચ્યા હોય, જોયા હોય, બાપા ત્યાં અમેરિકામાં હતા તો પેલી રુચિ ક્વિઝમાં પણ ભળ્યા હતા, રુચિ ક્વિઝ. આ વખતે પણ ઓલંડામાં તો બાપાએ કેટલી બધી ગેમ્સમાં ભેગા થયા, કે પેલું મુખપાકની ક્વિઝ હતી. હમણાં ગયા વર્ષે બધા અમેરિકાના કિશોરો અને લંડનના કિશોર કિશોરીઓ ત્યાં ઈરમામાં પધાર્યા હતા, અને એ વખતે સ્વામી બાપાએ 5 દિવસ સુધી ત્યાં બધાને લાભ આપ્યો. એ વખતે પણ બાપા બધાને સ્મૃતિ આવે, પેલો છોકરો હોય અને પેલો આંખે પાટા બાંધ્યા હોય, અને પછી બાપાના વચને વચને એ આગળ ચાલવાનું હોય વિઘ્ન દોડમાંથી. બાપા પોતાને ત્યાં માઇક ઉપર બધાને ડાયરેક્શન આપે કે અહીંયા જાઓ, અહીંયા જાઓ, અહીંયા જાઓ, આમ જાઓ, એમ કહીને બાપા ત્યાં એ ગેમમાં પણ ભળી જાય. ત્યાં પવાઈવાડીમાં પણ પેલું કેપ્ટનની પેલી રમત રમ્યા હતા. બધા છોકરાઓ આમ ગોળ ફરી જાય અને એક કેપ્ટન નક્કી થાય, અને જે કેપ્ટન કે એ પ્રમાણે બધાએ કોપી કરવાની. પણ ખબર ના હોય જે માણસ જેનો દાવો હોય એને પકડી પાડવાનું કે કેપ્ટન કોણ છે. એ એના આંખને ઇશારે એ બધી બધી એક્શન ને બધું જેસ્ચર્સ બધા બદલાવે. પણ સાંઈ બાપાને જ્યારે વાર આવ્યો એકદમ પોતે ચકોર તરત પકડી પાડ્યું કે આ કેપ્ટન છે કે આના ઇશારે બધા એ બધા રમે છે. પછી પેલું ગરમ બટાકુનું જે રમત છે, પછી પેલું મ્યુઝિકલ ચેર્સની જે રમત છે, એવી રીતે કેટલી રમતો સાંઈ બાપા અંતાક્ષરી સંતો સાથે પણ અંતાક્ષરી રમ્યા છે. ગ્રહણની સભા હોય રાત્રે સારંગપુરમાં, ગ્રહણની સભા હતી સવારના કંઈક 4 થી કંઈક 7 હતી, એમાં સંતો બે પક્ષ પડી ગયા, એક બાજુ આચાર્ય સ્વામી અને જ્ઞાનપ્રિય સ્વામીને બધાને, એક બાજુ બીજા બધા સંતો હતા, મને લાગે છે ઋષિ સ્વામી બધા હતા. અને એ રીતે અંતાક્ષરી ચાલે, બાપા પણ એમાં વચ્ચે ભળી ગયા. તો સંતો સાથે પણ આવી ગમત પોતે જોડાઈ જાય છે. અમુક તો સાવ બાલ સહજ ગમતો. ત્યાં 2000ની સાલમાં પપેટ શો જેવું કરેલો, પ્રેમાનંદ સ્વામી પપેટની થોડીક ફાવટ, એટલે એમને હાથમાં પેલું કૂતરાનું પપેટ રાખ્યું, કૂતરું કે કંઈક વાંદરાનું કે પપેટ હતું. તો સાંઈ બાપાની બાજુમાં સોફામાં આવીને બાપાએ પપટ સાથે પણ ત્યાં ગમત કરીને વાતો કરી. બાપા આવી બધી ગમતો પણ સામે કરીને ઊભા કરે છે. આપણે જે મોટા મોટા ઉત્સવો થાય છે બાલનગરીને બધું કરે છે, બાપાનું જ આયોજન છે કે બાળકો માટે પણ આપણે કંઈક નવું નવું કરીએ, એ લોકોનું આવે, એ લોકોને ગમત સાથે જ્ઞાન પણ થાય. આપણે ગઈકાલે ભરૂચ હતા, સંતો એ જ વાત કરી કે જે આપણે નવી થઈ જમીન ત્યાં બાજુમાં લીધી છે પ્રેમતી કરવા માટે, બાપાનું લગભગ 3-4 વાર સૂચન આવી ગયું કે પ્રેમતી તમે કરશો પણ સાથે સાથે છોકરાઓ માટે કંઈક રમત ગમતનું પણ સ્થાન તમે કરજો. માતા પિતા ત્યાં રમતા ખાતા હોય તો છોકરાઓ કંઈક રમવાનું જોઈએ કે નહીં એમ. બાપા આમ બાળ સહજના માણસમાં પણ, બાળ માણસમાં પણ શું હોઈ શકે એ તરત પામી શકે છે. આની રીતે પોતે છોકરાને રમાડી શકે છે. ક્યારેક તો સ્થૂળ રીતે પણ રમાડે છે, નાના નાના બાળકોને તો રમાડે, પણ કેવી રીતે રમાડે? આપણે કેટલી વાર જોયું હશે કે બાપા જ્યારે કોઈક બાળકને પ્રસાદ આપવાનો હોય તેને રમાડે. આપણે 2000ની સાલમાં પણ ત્યાં શિબિર હતી, ફેમિલી શિબિર, એમાં આપણે નાના નાના બાળકો આવ્યા, એ લોકોએ મુખપાઠ કંઈ રજૂ કરેલો. જ્યારે પ્રસાદ આપવાનો વારો આવ્યો ત્યારે બાપા આમ હાથ લંબાવે તો તરત પેલો હાથ લેવા જાય તો બાપા તરત આમ બદલી નાખે હાથ. એવો જ પ્રસંગ ત્યાં 89માં બનેલો મુંબઈમાં. સ્વામીશ્રી રાત્રિ ભોજન કરી અને આપણે જે હરીશભાઈ દવે એમનો પુત્ર કુમારી એની સાથે બાપા બહુ પ્રેમથી એમની સાથે રહે છે. એટલે કુમારી દવેને બાપાને ઈચ્છા થઈ કે આપણને પેંડો આપે. એટલે બાપા પેંડો આપવા જાય છે, કે લે ભૂદે પેંડો તારા માટે. પછી કહે છે કે અલ્યા આજે તો એકાદશી છે, આજે એકાદશી કરી છે ને. એટલે કુમારી એકદમ મૌન થઈ ગયો, બાપાને ખ્યાલ આવી ગયો કે તું એકાદશી કરે છે કે નહીં. કંઈ બોલ્યો નહીં કે આજે શું ખાધું તે, રોટલી ખાધી? કંઈ બોલો નહીં. એટલે બાપાને ખબર પડી કે આજે ગડબડ થઈ છે. એટલે બાપા કહે કે જો આજ તું બોલ કે આજ તું એકાદશી પાકી કરીશ તો તને આ પેંડો આપો. માંડ માંડ પેલો માન્યો, પછી બોલે કે આ સામે આજથી એકાદશી કરીશ, કે લે પેંડો. અને પેલો એકદમ ઘેલમાં આવી ગયો અને પેંડો લેવા જાય છે. જ્યારે બાપાના આગળ આમ હાથ માટે તરાપ માગે છે એ જ વખતે બાપા તરત વિરુદ્ધમાં હાથ લઈ લે છે અને પછી ઉપર નીચે આજુબાજુ એવા છોકરાને રમાડે છે ને બધા સંતો પણ જોઈ રહ્યા. પણ છોકરો પેલો ત્યાં એ પણ થાકે નહીં, સ્વામી પણ સ્વામી શ્રદ્ધા પણ થાકે નહીં, ઉપર નીચે આજુબાજુ ચારે બાજુ આપણે હાથ લઈ લીધા. છેવટે પેલો તો આમ બાપાના હાથ ઉપર ટીંગાઈ ગયો એમ કે મને આપો જ આવે તો એમ કહીને સ્વામી બાપાના ત્યાં હાથમાંથી પેંડો લીધો. એવી રીતે બાપા પણ ત્યાં રમાડે, ક્યારેક સંતોને પણ રમાડે. વિશ્વરી સ્વામી મને જૂનો પ્રસંગ યાદ કરે છે કે 1979માં બાપા સાથે નેપાળમાં હતા અને બાપા એ વખતે નખ કાપતા હતા. અને નખ કાપતા કાપતા વિશ્વરી સ્વામી સંકલ્પ થયો કે મારે આ નખ જોઈએ છે પ્રસાદીના. પણ ખબર નહીં બાપા એટલા શાર્પ, આમ એટલા ચકોર, ખબર નહીં વાત વાતમાં વિશ્વેશનું ધ્યાન ના રહ્યું અને બાપાએ ખબર નહીં શું કર્યું કંઈક, અને બાપાએ નખ કાપવાનું પૂરું કરી નાખ્યું. એટલે વિશ્વેશ્વામી કહે કે મને શું થયું કે આ નખ કાપાઈ ગયા, કે હા કે આપો ને. તો બાપા કહે લે એમ કહી અને બે મુઠ્યા રજૂ કરી, આમ ચાલ લે લે ક્યાં હાથમાં છે. અને ત્યાં પછી વિશ્વરાજ સ્વામી અને બાપાની ગમત ચાલી. વિશ્વરાજ સ્વામી એટલો બધો પ્રયત્ન કરી મુઠ્ઠી ખોલવાનો, બાપા એકદમ ટાઈટ મુઠ્ઠી ભરી રાખી, ખોલે જ નહીં મુઠ્ઠી. એક તો પેલા એક મુઠ્ઠી ઉપર એમને પ્રયોગ કર્યો કે ચાલો આ મુઠ્ઠી આપણે ખોલીએ, પછી માનમાની મુઠ્ઠી ખોલી તો કંઈ ના મળ્યું. તો કે આ હાથમાં છે, બાપા એકદમ હશે કે હાથમાં તો નહીં, આ હાથમાં હશે ને, તો આ હાથ પછી ખોલ્યો, આ હાથ રજૂ કર્યો. એ મુઠ્ઠીમાં પણ વિશ્વરાજ સ્વામી પ્રયત્ન કર્યો, એ હાથમાં પણ નહીં. અને વિશ્વરાજ સ્વામી એકદમ હસી પડ્યા કે સ્વામી તમે ક્યાં મૂક્યા દાંત નખ મને આપો. એમને ખબર પણ નહીં કે જ્યારે વિશ્વેશ્વરને થોડુંક આમ સહેજ ધ્યાન ગયું હતું, બાપાએ તરત એ નખ લઈ અને પોતે જાતે જ ફેંકવા આમ બાજુ મૂકી દીધા હતા. એમ આવી રીતે સંતોને પણ ત્યાં રમાડ્યા છે. સ્વામી બાપા આ જ પ્રસંગ સ્વામી બાપાએ 2001 સાલમાં ફરી યાદ કરાવેલો. વિશ્વ સ્વામી જયારે બાપા આગળ આવ્યા અને બાપા એ જ વખતે નાક કાપતા હતા ત્યારે બાપાએ આ લગભગ જો 1979 અને 2001 22 વર્ષ જૂનો પ્રસંગ બાપા યાદ કરાવ્યો કે યાદ છે કે નેપાળમાં તું નખ લેવા આવ્યો હતો એ બાપાને પણ ત્યાં યાદ હતું. સ્વામી બાપા આવી રીતે નાની નાની રમત તો કરે છે પણ મોટી મોટી રમતમાં પણ આપણી સાથે ભળી જાય છે. કેટલાય આપણે પ્રસંગો જોયા છે, દર્શન પણ કર્યા છે કે સ્વામી બાપા પોતે સ્પોર્ટ્સમાં પણ આપણી સાથે ભાગીદારી કરે છે, એટલે કે આપણી સાથે એ જોડાઈ જાય છે. સ્વામી બાપા ત્યાં સ્પોર્ટ્સમાં કેટલી બધી જગ્યાએ સ્પોર્ટ્સ રમ્યા છે. 90 સાલમાં બાપા ત્યાં ઇંગ્લેન્ડ હતા અને એ વખતે બધા કિશોરો સાથે ત્યાં જલજીવનનો જુદો ઉત્સવ કરેલો. એક સ્પેશિયલ ફાર્મ હાઉસમાં બાપાનો એક કાર્યક્રમ ત્યાં હતો અને ત્યાં બાપાએ બધી જ જલક્રીડા તો કરી છોકરાઓ સાથે, પણ ત્યાં પેલા ફાર્મ હાઉસમાં એક ગેમ્સ રૂમ હતી, સ્નૂકરની હતી, આપણે જે બિલિયર્ડ છે ને એનો જે ઇંગ્લેન્ડમાં એક નાની બીજી ગેમ આવે છે સ્નૂકર, તો બાપાએ એ સ્નૂકરની ગેમ પણ કિશોર સાથે રમી અને એના પણ દર્શનમાં બધાને ત્યાં થયા. ક્યારેક પછી એ પછીનો પ્રસંગ એ પણ બને છે, આપણે મુકેશભાઈ પબારીનું ઘર આપણે જે વાત કરી હતી, બાપાએ વેલિંગપુરથી જતા એમનું ઘર એમનું રસ્તા આખો એમને જાણતા હતા. એ રસ્તામાં એમના ફાર્મ હાઉસમાં બાપા સાથે જે શિબિર થઈ હતી બહુ જ ઐતિહાસિક શિબિર હતી, નાનો અમથું ત્યાં માર્કી કરીને મોટા મોટા કાર્યક્રમો માટે જ હતી, એ વખતે લાભ મળી ગયો હતો. બાપા સાથે જે પ્રશ્નો હતા એ વખતે કેપી સામે ભેગા હતા, 90 સાલનો પ્રસંગ છે. અને વચ્ચે વચ્ચે બાપા થોડોક ઉપદેશ આપતા જાય, પછી વચ્ચે વચ્ચે કેપી સ્વામી અને ડીસી ને અરુણકુમાર ને બધા વચ્ચે થોડી ગમત કરતા જાય. અને એ વખતે બધી પ્રશ્નોત્તરી પણ કેવી થઈ કે બાપા અત્યારે અક્ષરધામમાં મહારાજ શું કરતા હશે, અથવા તો અક્ષરધામમાં કેવી ભાષા બોલાય છે, અથવા તો ગુનાદાન સ્વામીની કઈ મુદ્રા હશે અત્યારે, એવી બધી બધી ગમતની બધી વાતો ત્યાં બાપા કરતા હતા. પછી ત્યાં તો રાસ પણ લેવાયો, સ્વામી વચ્ચે ઉભા રહ્યા બેસી રહ્યા સોફામાં અને બધા જ યુવકો બાપાની ફરતે ફરતે ગરબો લીધો અને રાસ પણ લીધો. એના પછીના કાર્યક્રમમાં બધા યુવકો સ્પોર્ટ્સમાં જોડાઈ ગયા, બાપા એકે એક સ્પોર્ટ્સમાં સાથે રમ્યા, બેસબોલ હતું, ફૂટબોલ હતું, પછી ક્રિકેટ હતું, દરેકે દરેક સ્પોર્ટ્સમાં. 94 બાપા જઈને પકોનો શિબિરમાં ત્યાં યુવકો સાથે હતા અને ત્યાં તો બાપા બેસબોલ સાથે બેસબોલ રમતા હતા અને એ વખતે બેસબોલ રમવામાં થોડુંક એમને હાથ ખેંચાઈ ગયો તો ફ્રોઝન શોલ્ડર પણ થઈ ગયું હતું. એ 94 પ્રસંગ. એ સિવાય પણ સ્વામી બાપા 90 બીજો પ્રસંગ એક રહી ગયો. બાપા આવી સ્પોર્ટ્સમાં તો પોતે હાજર થઈ શકે છે પણ પોતે રમે છે, ક્યારેક બીજાને પણ પ્રોત્સાહિત કરે છે. ત્યાં 90માં સ્પોર્ટ્સ ડેમાં એક સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું, સ્પેશિયલ સ્ટેડિયમ આપણે ગોઠવેલો અને બધા જ યુવકો કિશોરો બાળકો બાપા સાથે બાપાની હાજરીમાં આવો કાર્યક્રમ કરેલો. પછી છેલ્લે તો જ્યારે ઇનામ વિતરણ બધું થયું ત્યારે તો પછી બાપાને બધા સંતોની ઈચ્છા હતી કે આપણે સંતોને પણ રમાડીએ, એટલે 100 દોડ થઈ આખી, એમાં મોટા મોટા ઠીમે ઠીમ બધા પાછા કેપી સ્વામી ને રોડા સ્વામી ને બધા જાત જાતમાં ભેગા થયા અને 100 દોડ બાપાની હાજરીમાં કરવામાં આવી. અને એમાં તો રોડા સ્વામી બહુ કેફ હતો કે હું તો અમે એથ્લેટિક કહેવાય સ્પોર્ટી કહો, એટલે બાપાને તો કે જો હું જ પહેલો નંબર આવવાનો છું મારો. એટલે એ 100 દોડમાં આમાં હતું શું કે 100 દોડ આખી જે ટ્રેક આવે ને રેસલ પેલી સ્ટેડિયમ જેવું જ હતું, આ બાજુ શરૂ થાય બધા હરિભક્ત આ બાજુ બે સાઈડમાં ઊભા રહી ગયા હતા, આ બાજુ સ્વામીને સિંહાસન રાખ્યું હતું અને જે 100 જ્યારે પૂરું થાય આ બાજુ પૂરું થાય. રોડા સ્વામી બધા દોડા તો માંડ્યા પણ રોડા સ્વામી ખબર કંઈક શું વાગી ગયું શું થઈ ગયું એમને, એ પોતે પડી ગયા અને પડીને બહુ સારું એવું છોલાઈ ગયું હતું. પણ કેપી સ્વામી એ દોડતા બધાને એવું જોયું કે કેપી સ્વામી દોડાવશે તો કેવું એમાં દ્રશ્ય હશે અને જાડા બધા શરીર પોતે, પણ દોડતા દોડતા દોડતા બધાને એવું જ કે 100 દોડ પૂરી કરવાની છે. પણ કેપી સ્વામી એટલા બધા હોશિયાર કે વચ્ચે વચ્ચે બાપા જે 40 કે 50 જે માર્ક આવે એ ત્યાં આમ મરતા જતા જતા તરત આમ વળી ગયા અને બાપાના ચરણમાં પોતે માથું ત્યાં ઝુકાવી દીધું અને બાપા પછી બોલી ગયા કે જ્યાં પહોંચવાનું તમે ત્યાં પહોંચી ગયા. 100 દોડ કંઈક ત્યાં નથી પૂરી થતી, 1000 જન્મની દોડ અહીંયા પૂરી થાય છે. બાપા કે તમે જ્યાં પહોંચવાનું હતું એ ત્યાં પહોંચી ગયા અને બધા ત્યાં ઇનામ પણ આપ્યા, સંતોને પણ ત્યાં પછી આશીર્વાદ આપ્યા. પછી બાપા રોડા સ્વામી જોવા ગયા કે બહુ કેફમાં હતા ને કે જીતી જાય કે ક્યાં ગયો શું થયું, પછી ત્યાં બધું પાટેપીની પણ એમને કરવું પડી હતી. ત્યાં સ્વામી બાપા 84 સાલમાં ના 2003 સાલમાં 11 વર્ષે જ બાપા દિલ્હી જતા જતા આબુ પધારેલા છાત્રાલયમાં અને એના પણ આપણે કેટલાક દ્રશ્ય જોયા હશે. નાના નાના બાળકો શિશુઓ સાથે બાપા બેડમિન્ટન રમ્યા, વોલીબોલ રમ્યા, ક્રિકેટ રમ્યા એકદમ હળવે હળવે. પણ એ લોકોની ગેમમાં બાપા તરત ભળી ગયા. 84 સાલમાં બાપા પોતે પરદેશમાં હતા અને એ વખતે શિકાગોમાં આ બધા નેશનલ કન્વેન્શનની આખું આયોજન હતું, શિબિર. એમાં બધી મુખપાઠની બીજી બધી સ્પર્ધાઓ તો બધી હતી, પણ ભેગી ભેગી આ બધી જુદી જુદી પણ હરીફાઈઓ હતી સ્પોર્ટ્સની. એમાં ખાસ બાસ્કેટબોલ. અમેરિકાના કિશોરો તમે બાસ્કેટબોલની વાત કરો એટલે રાત દિવસ જોયા વગર એ લોકો બાસ્કેટબોલમાં રમી જામી પડે. જેમ આપણે ક્રિકેટ હોય, ગમે તે ઉનાળો હોય, ઉપવાસ હોય, પણ ક્રિકેટ આવે એટલે બધું દેહનું ભાન ભૂલી જવાય. એમ બાસ્કેટબોલ ત્યાં અમેરિકા માટે એમ ક્રેઝ છે. એટલે નાનો ગમે તેવો છોકરો હોય તો પણ એની બાસ્કેટબોલ રમતા આવડતું જ હોય. હવે એ સ્પર્ધામાં બાપાને ખાસ બોલાવવામાં આવ્યા. એ વખતે સેમિફાઇનલ ચાલતી હતી શિકાગો અને ટેક્સસની. એ આખી સેમિફાઇનલની મેચમાં બાપા પોતે હાજર રહ્યા. આખી મેચ એ લોકો જોઈ. પછી બધા કિશોરથી રહેવાય નહીં કે બાપા તમે પણ હવે બોલ નાખો. બાસ્કેટબોલ તો ગેમ જોઈ છે ને, પેલું મોટું ઓછું બાસ્કેટ જેવું આવે અને પછી એમાં પેલી રિંગ જેવું આવે અને મોટો બોલ હોય, આમ બહુ ખાસું ઊંચું હોય, 14-17 ફૂટ ઊંચું હોય, અને અહીંયા બેઠા બેઠા આપણે બોલ એ પેલા બાસ્કેટમાંથી રિંગમાંથી આપણે પસાર કરવાની. એટલે છોકરાઓ આમ બહુ અઘરું આપણાથી તો થાય જ નહીં. એ લોકો જે પ્રેક્ટિસ કરતા એ લોકોને માન માન થતું હોય. એટલે બાપાએ હાથમાં બાપાને હાથમાં બોલ આપ્યો. બધા કિશન બહુ આગ્રહ, સ્વામી કે ના ના આપણે આવો ના ફાવે ને, આપણે ક્યારેય કર્યું ના હોય ને. બાપા એકદમ સંકોચ પામતા હતા. બાકી ના તમે કરો જ, આમ ગમે તેમ કરો. બાપાએ પછી આમ જે સ્ટાઇલ હોય ને એક્ઝેક્ટ સ્ટાઇલ, આમ 3 વાર આમ નીચે આમ બોલ બાઉન્સ કરાવ્યો પહેલાં, અને બાપાએ જે એક્શન આમ એમ લીધો અને બધા જ આમ તાકીને જોયે કે સ્વામી શું કરશે શું કરશે. આમ તો કોઈને આશા જ નથી કે આવી રીતે જાય, કારણ કે આપણાથી ના જતો હોય, આપણે આટલી વાર ટીવીમાં જોયું હોય, આપણે પોતે રમ્યા હોય. અને બાપાના બધાના આમ શ્વાસ ઊંચા થઈ ગયા હતા. અને બાપા જ પહેલા જ ધડાકે આમ જે જાય છે ને બધાના મોઢા જો ના આમ થઈ ગયા હતા. અને પહેલા જ ધડાકામાં આખો બોલ સીધો રિંગમાંથી એકદમ સ્વીટલી જે પસાર થઈ ગયો અને આખું ત્યાં જે બધું જીમ હતી બધા છોકરા ઓ થઈ ગયો, આમ ચિચારી બોલાવીને એટલો બધો આમ જય જયકાર થઈ ગયો. આમાંથી બધા નિશ્ચય થઈ ગયો કે આ પ્રમુખ સાહેબ મારા જ ગુરુ છે. બાકી ત્યાં તમે ગમલી કથા વાર્તા કરો ને ઉપનિષદની વાતો કરો ને વચરામણી તમે પારાયણ કરો, એમાંથી કંઈ સિદ્ધ ના થાય, પણ પ્રમુખ સાહેબ મહારાજ સર્વોપરી, બસ પૂરું થઈ ગયું. કેમ? કારણ કે પ્રમુખ સાહેબ મને બાસ્કેટબોલ રમતા આવડે છે. જેમ મહારાજ કાઠિયો દરબાર સાથે જે રમતા, ઘોડા ખેલતા અને જે બધી વાડીમાં બધા જે રમતા, બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ મહારાજ સર્વોપરી કારણ કે એમને ઘોડા ખેલતા આવડે છે. એમ પ્રમુખ સાહેબ મહારાજ પણ સર્વોપરી ગુરુ કારણ કે એમને બાસ્કેટબોલ રમતા આવડે છે, બીજું કંઈ એમને ત્યાં જોતું નથી. મહારાજે આ જ કર્યું, સ્વામી પણ એ જ કરે છે. કિશોરો સાથે, બાળકો સાથે, યુવકો સાથે જેમ એ લોકોને સમજાય એ રીતે પોતે વર્તી ગયા. લલપતરામ કંઈ બીજું પણ કહે છે, જે સમજે જે રીતથી તેને સમજાવીએ તેમ, બેરો સમજે શાનમાં તો કરી લવારો કેમ. જે માણસ બેરો જ હોય એને કે તમે ગમે તમારે લાંબુ ભાષણ કરો ને, ગુજરાતીમાં બોલો ને હિન્દીમાં બોલો, સંસ્કૃતમાં બોલો, ઇંગ્લિશમાં બોલો, હું મચવાનો છે, બેરો જ છે. બેરો સમજે શાનમાં તો કરી લવારો કેમ. એમ આપણે માટે જે રીતે સમજાય, બાળક સમજે, બાળક આગળ બોલીએ તો બનીએ બાળક રૂપ, ભાવ તાતા ભાવ બોલીએ ભલે હોય ભણેલા ભૂપ. મોટા મોટા કંઈક બધો બહુ ઇતિહાસ સાહિત્યકાર હોય, મોટો કંઈક સાયન્ટિસ્ટ હોય, પણ જ્યારે પોતાના બાળક સાથે, પોતાના પૌત્ર સાથે રમવા માટે આવે ત્યારે કેવી રીતે બોલે? એની રીતે જે બોલે ને, કદાચ આઈન્સ્ટાઈન આવે ને પોતાના પૌત્ર સાથે વાત કરવાનો હોય તો ત્યાં પછી ઈ કોઝ એમ્સી સ્ક્વેરની વાત ના કરે. એ તો એને જેમ પોતાના પૌત્રને જેમ સમજાય એ કાલું ગાલું ત્યાં જ બોલે ને, તાતા જો મેતોલી જાય ને તિલી જાય ને, ત્યાં જ એ જ ભાષા વાપરે. ભલે પછી મોટો મોટો સાયન્ટિસ્ટ હોય, એમ સંતો ઘણી વાર વાત કરતા હોય છે કે કદાચ કંઈક ગુજરાત યુનિવર્સિટીનો મોટો સાહિત્યકાર હોય, સાહિત્ય ડિપાર્ટમેન્ટનો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય, અને એ જ્યારે પોતે ઘરે આવે અને એને ભૂખ લાગી હોય ત્યારે પછી એવું કે પોતાની ઘર ધનપત્નીને કે હે મમ અર્ધાંગણી, તું મને પરિપક્વ પોલિકાનો પ્રદાન કરવા માટે યોગ્ય થાઓ. સમજ્યા તમે? આમાં કંઈ પરિપક્વ હશો ને પોલિકા હશો ને હું બકે છે એવું થાય ને. એટલે કે મને ભૂખ લાગી તું રોટલી આપને, ઘરવાળો શું કે તમે સાહિત્યના પ્રોફેસર ખરા પણ કોલેજમાં, તમારે ઘરમાં આવું તો સાહિત્ય મૂકીને આવું, તમારે અમારી આગળ સીધી રીતે વાત કરો નહીં તો ખાવાનું મળશે. એમ જ્યારે સામેવાળાને જે રીતે સમજાય એવી રીતે વાત કરવી પડે, જે સમજે જે રીતથી તેને સમજાવીએ તેમ. સ્વામી સમજે કે આ યુવકો છે, આ કિશોરો છે, બાળકો છે, એ લોકોને કેવી રીતે સમજે, એ લોકોને કેવી રીતે હેટ થાય છે. સ્વામી આપણી પ્રત્યેક ક્રિયા આના માટે જ હોય છે, આપણે હેટ થાય, આત્મબુદ્ધિ થાય, સુવર્ણ થાય. એ સ્વામીશ્રી પણ આપણા માટે એવી રીતે વર્તે છે. આ કેટલીક સ્પોર્ટ્સની વાત થઈ, એમાં સ્વામી આપણી સ્વિમિંગની પણ ક્રીડાઓ બધી બહુ જબરજસ્ત છે.
1: સ્પોર્ટ્સમાં પણ સ્વિમિંગ આવી જાય ને. 90 સાલમાં બાપા સાથે બધા આખું લંડનનું યુવક મંડળ સ્વિમિંગ કરવા ગયું હતું. ત્યાં એક બહુ મોટો વોટર રિઝોર્ટ છે, ફેન્ટસીઝ કરીને, ફેન્ટસીઝ દરિયાઓ બધા આમ સ્લેશ છે. પણ બાપા સાથે આખું એ આખું રિઝોર્ટ એ હાયર કરી અને બધા જ સંતો અને બધા યુવકો અને બાપા સહિત ત્યાં બધી સ્લાઇડ આવે ને પેલું આમ વોટરફોલ આવે ને જાતની બધી રમતો. બાપા ત્યાં ઠાકોરજી સાથે ત્યાં નાના કુંડમાં પણ રહ્યા, સ્નાન કર્યું, ઠાકોરજીને પણ સ્નાન કર્યું, ધૂન પણ કરી અને બધાને સંતોને પણ કીધું કે ત્યાં તમે જાઓ રમો અને ઘડો અને ફરો. અને બાપાએ ત્યાં યુવકોને બહુ સ્મૃતિ આપી. પહેલાં તો સ્વામી બાપા જ્યારે પોતે સ્નાન કરતા અને સ્વિમિંગ પૂલમાં પડતા ત્યારે તો અઢળક બધી સ્મૃતિઓ બધી યુવકો અને કિશોર અને સંતોને પણ આપતા. અક્ષયપુરુષ સ્વામી છે, અમદાવાદમાં જે પૂજાની સેવા ઘણા વર્ષોથી પોતે કરતા હતા, એમનો પોતાનો પ્રસંગ બધા ઘણા બધા યાદ કરાવે છે કે 77 અને 78 સામે બાપા સાથે જ્યારે પરદેશમાં હતા ત્યારે તો કેટલા એવા પ્રસંગ બની ગયા કે સ્વામી બાપા પોતે સ્વિમિંગ કરવા માટે સાથે આવ્યા હોય. ત્યાં હેલ્યોક નામનું એક શહેર છે અમેરિકામાં, ત્યાં કિરણભાઈ આપણા હરિભક્તોનું ઘર છે, એમનું મોટો સ્વિમિંગ પૂલ, વિશાળ એમનું ઘર. એ સ્વિમિંગ પૂલમાં બધા સંતોની ઈચ્છા કે બાપા સાથે ત્યાં આપણે સ્નાન લીલા આપણે બધી કરીએ. સ્વામી બાબા ત્યાં પધાર્યા અને અંદર ઠાકોરજીને પેલા નવડાવ્યા. પેલા તો શીચે પાણીમાં હતા, પછી સ્વામી બાબા ઊંડા ઉતર્યા અને જેવા ઊંડા ઉતર્યા એટલે બધા સંતો ટપ ટપ બધા અંદર પાણીમાં પડવા માંડ્યા. અને બાપા તો બહુ સારા તરવૈયા છે, નાનપણથી એમને તો બહુ સારું ફાવે છે. બાપા થોડાક શીચે પાણીમાં હતા અને એમને ખ્યાલ ના રહ્યો, પગ થોડાક પોડા હતા એટલે અક્ષયપુરુષ સ્વામી બાપાના અંદર થોડુંક અંડરગ્રાઉન્ડ અંડરવોટર જઈ અને બાપાના બે પગમાંથી આમ વચ્ચે ઘૂસી ગયા, આમ પસાર થઈ ગયા. બાપાને ખબર પડે કે આ શું આવી ગયું આ માછલી જેવું, હવે એકદમ આમ આમ થોડોક સરપ્રાઈઝ થઈ ગયા. આવું એક બે વાર થયું એટલે પછી બાપાએ કીધું કે હવે આવો ફરી વાર, અને ફરી વાર આવું ને કીધું. પણ એ જ વખતે હવે પગ બંધ કરી નાખ્યા એટલે અક્ષયપુરુષ સ્વામીનો માર્ગ બંધ થઈ ગયો. પણ અક્ષયપુરુષ સ્વામીને એટલા ચકોર, એમને શું કર્યું, બાપાના બે ચણાવીન લઈ પોતાને માથે મૂકી અને એકદમ બાપાને જ રિસલ આમ પોતાના માથાથી ઉપર આમ કરી અને એમના ફોર્સથી બાપાને એકદમ કૂદકો મરાવ્યો અને બાપા ગુલાટ ખાઈ આમ સમોસલ કહીને પાછા પાણીમાં પડી ગયા. અને બાપાને એટલી મજા પડી ગઈ કે ફરી વાર કર એમ કરીને સ્વામી બાબા 3-4 વાગે ગુલાટ ખાધી અને આમ અક્ષયપુરુષ સ્વામીના હાથે. અને ત્યાં આમ સાવ નાના બાળક હોય એવી રીતે પોતે કરતા બાપા. ઈવન પછી પણ ત્યાં પરમાનંદ કાકાના ઘરે ત્યાં ઉતારો હતો ત્યાં 90 એમને 2 કરોડ રૂપિયાનું એમને સ્વિમિંગ પૂલ બનાવેલું. પરમાનંદ કાકાએ પોતાને સ્વિમિંગ કરતા આવડતું જ નથી પાછું, પણ જર્મની સ્પેશિયલ એન્જિનિયર્સ આવ્યા હતા અને એમને 2 કરોડ રૂપિયાનું એક સ્વિમિંગ પૂલ કરેલું કે સ્વામી એકવાર આવે મારા ઘરે અને બસ સ્નાન કરે સંતો સાથે. સ્વામી ઈચ્છા બહુ ઓછી હતી પણ પરમાનંદ કાકાનો આગ્રહ એટલે પછી બાપા કમને પણ ત્યાં પધાર્યા. પણ પધાર્યા પાણી જોઈને પછી બાપાનું મન લલચાઈ ગયું. પછી તો ફૂલ ફ્લેજમાં પછી બાપા ત્યાં લીલા બધી કરી, બાપાએ ડાઇવિંગ પણ કર્યું અને સોમરસોલ સહિત આમ પેલા એજ ઉપરથી સ્પ્રિંગ બોર્ડ હોય ડાઇવિંગ બોર્ડ એમ જ બાપા વ્યવસ્થિત આમ થોડુંક સ્પ્રિંગ મારી કૂદકો મારી અને સોમરસોલ સાથે પોતે બાપા ડાઇવ મારે છે. ક્યારેક હાફ સોમરસોલ હોય ક્યારેક ફૂલ સોમરસોલ હોય એવા પણ દર્શન સંતોએ ઘણી વાર કર્યા છે. એકવાર પછી આ તો અમેરિકાની વાત થઈ, પછી અક્ષયપુરુષ સ્વામી સાથે જ પોતે મુંબાસા પધાર્યા. હવે સંતો બધા ભેગા હતા અને બંબુરી બીચ બહુ જ સુંદર, આખો વ્હાઇટ સેન્ડનો આખો બીચ છે અને ત્યાં દરિયા સ્નાન કરવા માટે સંતોને બધા આખો સંઘ ત્યાં પહોંચ્યો. પાણીમાં જ બાપાએ સર્કલ કર્યું, આમ આખો રાસની બધી કુંડળી હોય ને એવી રીતે બાપાએ આખું રાસનું આમ સર્કલ કર્યું. પણ બાપા છે ને અક્ષયપુરુષ સ્વામી સાથે સમજી ગયા. બાપા કહે કે તું દૂર જતો રહે, તો હું ઈશારો કરું ત્યારે તું આવજે નજીક, અત્યારે તું સર્કલમાં ના આવતો. એટલે એપી સ્વામી દૂર જતા રહ્યા અને બાપા એક સર્કલમાં હતા અને પછી ઈશારો કર્યો અને લોકોને ખ્યાલ નહીં કે આ એપી સ્વામી દૂર છે. એપી સ્વામી તરતા તરતા તરતા આખું સર્કલનો જે વચ્ચેનો ભાગ હોય એ વિંદી અને સ્વામી બાપાના નીચે પગમાં આવી ગયા. એ જ રીતે ફરી પાછું બાપાને કૂદકો મરાવ્યો, બધા પેલો વેલ માછલી પેલી આવે ને આમ ઉછળીને પાછી આમ પાણીમાં જાય એ રીતે બાપા આખા ઊંધા ઉછળી અને પાછા પાણીમાં પડી ગયા. બધા સંતો જોયા કરે કે આ શું થયું બાપાને. પછી ખબર પડે કે નીચેથી એપી સ્વામી આખો આવી આમ કૂદકો મરાવ્યો છે. એમ કરતા કરતા સ્વામી બાપા 2-3 વાર આવી રીતે કૂદકા ત્યાં મરાવ્યા. પછી બાપા કે ચાલો આપણે સ્પર્ધા કરીએ કે પાણીમાં કોણ વધારે રહી શકે છે. એટલે બાપાએ ત્યાં પછી નાક બંધ કરી જ્ઞાનપીઠ સ્વામીને જજ તરીકે રાખ્યા કે તમે નિર્ણાયક કે તમારે ગણો કે કોણ વધારે પાણીમાં નીચે રહી શકે છે. એમ કરતા કરતા પછી 2 જણા ભેગા થઈ ગયા. બાપાએ નાક બંધ કર્યું ને એપી સાહેબ નાક બંધ કર્યું કે રેડી એમ કહીને નીચે ઉતરી ગયા. પણ પછી બાપાથી બહુ રહેવાયું ને, બાપા ઊંચા આવી ગયા એટલે એપી સ્વામીને બહુ ઘણી વાર લાગી અને એપી સ્વામી બહાર આવ્યા કે હો એપી તને તો બહુ ફાવે છે પાણીમાં રહેતા એમ કહીને પણ ત્યાં એમને સ્મૃતિ આપી. આવો જ બીજો એક પ્રસંગ આ ડૂબ જે સ્પર્ધાનો ત્યાં ભાદરામાં થયેલો. નીલકંઠ બાપાનો બહુ લાડીલો બાળક હતો. બાપા કે આપણે પણ ભાદરામાં ત્યાં સ્નાન કરવા માટે ગયા. બાપા પેલા બાળકને કહે છે, આપણે સ્પર્ધા કરીએ ચાલ, કે પાણીમાં કોણ વધારે રહી શકે. એટલે આ વખતે બાપાએ છે ને યુક્તિ કરી, ચીટિંગ કર્યું બાપાએ થોડુંક. પેલા નીલકંઠને કહે, ચાલો આપણે બરાબર નાક બંધ કર નાક, આપણે નીચે ઉતરે. હવે જે છેલ્લો બાર આવે ને એ વિજેતા, કારણ કે એને વધારે રહેવું હોય ને પાણીમાં. એટલે બે જણા નીચે ઉતરી ગયા. બાપાને ખબર કે નીલકંઠ અંદર ઉતરી ગયો, બાપા તાર બહાર આવી ગયા અને શ્વાસ બરાબર લઈ લીધો. અને પછી શ્વાસ ભરીને પાછા અંદર નીચે ઉતરી ગયા. કદાચ નીલકંઠ બહાર આવે તો નીલકંઠ બહાર આવ્યો. હવે આ ગુરુ તો શિષ્ય પણ એનાથી પણ સવાય જ હોય. એટલે એને ખ્યાલ આવ્યો કે બાપાજી નીચે છે, કે એની બીજો શ્વાસ લઈને પાછી નીચે ઉતરી ગયો. એમ કહીને પછી બાપા બહાર, કે આ મારો વાલો હજી નીચે છે. બાપાએ શ્વાસ લઈને પાછી નીચે ઉતરી ગયા. બે ત્રણ વાર નારાયણ સ્વામી પ્રસંગ ઘણી વાર કહે છે, બે ત્રણ ઊંચાની બધા સંતો જોયા કરે કે આ બે એકબીજાને ઠગે છે. પછી તો બાપા કે ચાલો હવે આપણે શિષ્યને આપણે જીત અપાવીએ. મને ખબર પડી ગઈ કે આ એકબીજા ચીટિંગ, આટલો તો રહેવાય જ નહીં. પણ કોઈ કોઈ બોલે નહીં કે તું ચીટિંગ, હું પણ ચીટિંગ જ કરું છું. તો અંદર અંદર પછી આવી ત્યાં ગમત ચાલી. ત્યાં આવી જ રીતે મહુવામાં પણ હિતેશ નામના બાળક સાથે બાપાએ ત્યાં જ્યાં ડૂબકી મારીને ત્યાં ડૂબકીના દાવ પણ બાપા ત્યાં બાળક સાથે કરેલા. અયોધ્યામાં પણ ત્યાં સરયુ ગંગામાં પછી અલ્હાબાદમાં પણ બાપાએ ત્યાં સંતો પાસે પિરામિડ કરાવડાવ્યું, પિરામિડ પાણીમાં. અને બાપા ખાલી જોયે એવું નહીં, ક્યારેક તો સંતો પેલા કરતા નગર યાત્રા બાપા એમ જોયા કરે, પણ પાણીમાં પિરામિડ સંતોએ કર્યું. અને એમાં ટોપ ટોચ ઉપર બાપા પોતે ચડી ગયા. વિચાર કરો, ત્રણ ચાર લેવાનું પિરામિડ હોય અને પાણીમાં પાછું ફોર્સ આવતો હોય, આમે સ્થિર એવું અઘરું પડતું હોય છે. પણ એમાં ટોચ બાપા કેટલું આમ શરીર એજાઇલ હશે, કેટલું આમ પોતે ફિટ હશે, છેટ ઉપર પહોંચી ગયા. અને આમ જય બોલાય, જય સ્વામિનારાયણ કહીને સાથ કરીને બાપા ઉપરથી પછી કૂદકો મારે આમ પાણીમાં. એવી ત્રણ ચાર વાર એક તો આ સરયુ ગંગામાં અને એક અલ્હાબાદમાં બે જગ્યાએ સ્વામી બાપાએ આવી હતી સ્મૃતિ આપેલી. જૂના સંતો યાદ કરે છે કે 87 સાલમાં જ્યારે ત્યાં ઉત્તરાખંડ યાત્રામાં હતા અને એ વખતે હરદ્વાર જે હરકી પેઢી છે ત્યાં બધા સંતો સ્નાન કરતા હતા. પહેલાં બાપા ત્યાં ઉતર્યા, પછી ઠાકોરજીને સ્નાન કરાવ્યું, પછી ધૂન કરાવડાવી બધા જ હરિભક્ત સંતોના દેશકાળ માટે, સ્વાસ્થ્ય માટે. અને પછી એ વખતે 300 સંતોનો સંઘ હતો અને પાણી જોયું બધા, રેવાયું તો નહીં. એટલે બાજુમાં બધા જ સંતો એકદમ ફૂલ ફોર્સમાં પાણી જતું હતું. ગંગાનો પ્રવાહ એટલે જબરજસ્ત ફોર્સ હોય આખો. બધા સંતો આમ બાજુમાં પુલ પણ હતો, પુલમાંથી બધા કૂદકો મારી મારી સંતો અને એ પ્રવાહમાંથી પસાર થાય. બાપા ત્યાં બાજુમાં ઊભા હતા અને જ્યારે સંતો પસાર થાય એટલે બાપા ત્યાં આમ આશીર્વાદ ટપલી આપતા જાય અને ધક્કો સહેજ મારતા જાય. બધા સંતો એમ આશીર્વાદ ઝીલતા ઝીલતા આગળ પોતે પહોંચતા જાય. બધા આગળ જાય, પાછા નીકળીને પાછા આવે. આમ બાપાને જેટલા આશીર્વાદ મળે એટલું સારું. પછી એમાં યોગીચંદ સ્વામી આવ્યા અને યોગીચંદ સ્વામી બાપાને બધા બરાબર પાસમાંથી જ નજીકમાંથી જ પસાર થયા. અને બાપાએ ધક્કો નહીં, બાપા એમના ઉપર જ ચડી ગયા. યોગીચંદ સ્વામી ઉપર જ ચડી ગયા અને એમના ટેકવે એમના આમ શરીરે બે જણા ઉપરા ઉપડી એ પાણીમાં તરવા માંડ્યા. કેવું દર્શ્ય છે આખું. બાપા એવી રીતે યોગીચંદ સ્વામી સાથે પણ તેવી સ્મૃતિ કરેલી. આવા તો સંતો સાથેને પણ બીજા ઘણા પ્રસંગો છે કે સાંઈ બાપાએ આવી સંતો સાથે હળવાશમાં કેવી બધી પડો બધી કાઢી હોય. આ તો સ્પોર્ટ્સની વાત થઈ, પણ સાંઈ બાપાને એવું કંઈ નિમિત્તની જરૂર નથી પડતી કે પાણી હોય કે ગેમ્સ હોય ત્યારે જ આપણે રમત કરીએ, ગમત કરીએ. બાપાને તો ગમે ત્યારે ગમત સૂજે. અને એવું તો કેટલા બધા પ્રસંગો બન્યા છે કે સ્વામી આમ નિમિત્ત કાઢીને પણ આવી રીતે પ્રસંગ, નિમિત્ત ના હોય તો પણ નિમિત્ત ઊભું કરીને પણ બાપા ગમત. બાપાએ ત્યાં વેકસાગર સ્વામીથી રેસ લગાવી. વેકસાગર સ્વામી અને બાપા બેની રેસ લાગી કે તમે હવે કોણ આગળ જીતી શકે છે. એમ સ્વિમિંગ રેસ પણ ત્યાં ચાલી. મહેશ માંઝામાં બાપા મહેન્દ્રભાઈના ઘરે હતા. એ વખતે પણ બાપાએ પીજે સ્વામી સાથે પકડદાવ નાખી રમત રમેલી. પકડદાવ કે કોણ એકબીજાને પકડી શકે છે. આપણે ત્યાં આપણે નિર્મલસિંહ રાનોને એક પેલું ફાર્મ હતું વોટર પાર્ક જેવું, એમની ત્યાં પેલી બોટ હતી. હા, વડાગામ ત્યાં પણ બાપા ઈશ્વરચરણ સ્વામી, ડૉક્ટર સ્વામી બધા મોટેરા સંતો. અને એ વખતે પેલી બોટની બધી રાઈડ હતી, એમાં બાબા બેઠા અને સંતો સાથે બને સ્મૃતિ આપીને એકવાર એક બોટ તો પડી પણ ગઈ. બાપા પોતે પડી ગયા, આખી બોટ આમ ઓથલો મારી લીધો. બાપા સીધા પાણીમાં, ઈશ્વર સ્વામી પાણીમાં, કેટલા બધા સદગુરુ સંતો પાણીમાં. બધાને થયું કે બાપાનો આમ જીવ ઊંચો થયો કે બાપા શું કરશે. બાપા પછી ઉપર આવ્યા જ નહીં તરત, બાપા અંડર વોટર તરી અને છેટ કિનારે બહાર આવ્યા. બાપા પણ હોશિયાર કે કદાચ તરત માથું ઊંચું કરે તો કંઈક વાગી ભાગી જાય તો પણ મોટર ચાલુ હોય. એટલે બાપા આમ દૂર જઈને પાછું ઉપર આવ્યા. એવી રીતે બાપા ત્યાં સ્મૃતિ આપેલી. ક્યારેક તો આ તો પાણીની બધી રમત છે, પણ બરફમાં બાપા રમત રમ્યા છે. 88 સાલમાં બાપા જયારે આલ્પ્સ પધારેલા ત્યાં સ્વિટ્ઝર્લેન્ડમાં, તો ત્યાં સંતો સાથે બાપાએ સ્નો ફાઇટ કરેલી, જ્યાં જે સ્નોમાંથી બધા ટેવાયેલા હોય છે ત્યાં જે બરફ હોય એકદમ મુલાયમ આખો બરફ હોય, એકદમ સોફ્ટ અને સિલ્કી જેવો જ લાગે તમને, આમ પાવડર જેવો જ. તો ત્યાં બધા હરિભક્તો બધા બરફના બધા ઘોડા કરતા હતા અને ઘોડા કરી કરીને સ્વામી બાપાને આપતા હતા અને સ્વામી બાપા એક પછી એક બધા સંતો પર ફેંકે. આમ ત્યાં હોય બરફ પણ ઠંડી ના લાગે, મજા આવે, ગરમ ગરમ લાગે બધું વાતાવરણ. એટલે બધા સંતો સાથે બાપાએ ત્યાં સ્નો ફાઇટિંગ કરેલી, એક ઉપર એક બધા ઘોડા નાખે, પછી બાપા સંતો સામે નાખે. આમ જે મારાથી આપણે વાત સાંભળતા કે હરિભક્તોને પરમ સાથે બધે રંગલીલા કરતા અને રંગ છાંટતા, રંગ ફેંકતા, બાપા આવી રીતે બરફથી બાપાને ત્યાં બધા રંગ્યા અને ફેંક્યા. પછી એકવાર તો બાપાએ આ તો સ્વિમિંગની રેસ, એ ગાડીની રેસ લગાવી હતી. ભગવચંદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે હાડેવાથી પોતે પાછા આવતા હતા, એમાં બાપાને ભગવચંદ સ્વામી કેફમાં બોલી ગયા કે અમે પહેલાં પહોંચી જશું, અને પટેલનો કેફ અને આપણે સ્વામી પટેલ જ હતા, એટલે બાપા કે જોઈશું આપણે. અને પછી આમ તો મારે બાપા હું ક્યારેય કરતા નથી, બહુ જ ગાડીમાં તો બહુ પોતે સેફ ચલાવતા હોય છે, કેટલાવડાવડાવતા હોય છે, પણ આ પટેલને એકવાર બતાવવા માટે બાપા ત્યાં હાડેવાથી ગાડીમાં રેસ લગાવી ભગવચંદ સ્વામી સાથે. એ પણ પોતે સ્મૃતિ કરતા હોય છે. ક્યારેક તો બાપાની જે અમુક જમાણીની લીલા છે એ તો અમુક ખરેખર અદ્ભુત છે. મહારાજને જે પણ બધા પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે અદ્ભુતાનંદ સ્વામીને ત્યાં પેટમાં પેલા લાડવાથી મારેલા, એવો જ પ્રસંગ કેપી સ્વામીને પણ છે. એકવાર કેપી સ્વામીને બધા જમતા હતા, તો ના એ પ્રસંગ જુદો છે, ગયા વર્ષનો પ્રસંગ છે. બાપા જ્યારે ત્યાં જલજીની વખતે આવ્યા અને બાપા સાથે કેપી સ્વામી વિચરણમાં જતા ભેગા ભેગા, અને એ વખતે આમ પહેલા જ દિવસે જે આવ્યા છે અને ગણેશ ચતુર્થીને દિવસ આમ જતો રહ્યો, બાપાએ ફૂલ જલજીની એકાદશી માટે જ આવી રહ્યા છે, એ વખતે બાપાએ પ્રસંગ યાદ કર્યો કે અમારી સાથે ગણપતિ સાથે જ ફરે છે, કે ગણપતિ અમારી સાથે જ ફરે છે, અને કે મેં નજર નજર જોયું કે તમે લોકો તો એવું જોયું હશે કે પ્રસંગ બધા બની ગયો હતો વર્ષો પહેલાં કે ગણપતિ દૂધ પી છે, કે અમારા ગણપતિ તો આખું નાખો લાડુ ખાઈ જાય છે, કે મેં મારી નજર સમક્ષ જોયું, કે મેં પ્રત્યક્ષ જોયું કે મેં ડૂટીમાં લાડુ નાખ્યો અને લાડુ ચપટ થઈ ગયો. બાપા એ વખતે કેપી સ્વામી ડૂટીમાં આખો નાખો લાડુ એ આમ ખોસી દીધો હતો, કેપી સ્વામી લાડુમાં ડૂટીમાં. ક્યાંક તો બાપા લાડવાથી પણ મારે. પરમપ્રકાશ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે બહુ યુક્તિપૂર્વક બાબા પાસેથી પ્રસાદી લેવા માટે ગયા. પ્રસાદી લેવામાં તો બધા અઢળક પ્રસંગ છે, સિદ્ધેશ્વર સ્વામીના, કેપી સ્વામીના, ભદ્રેશ સ્વામીના, આવા બધા તો બ્રાહ્મણો બાપા જમાડવામાં જરાય નાનત પડતા. આજે આખી બ્રાહ્મણની જે લિસ્ટ છે સિદ્ધેશ્વર સ્વામીમાં મોખરે ના હોય ને તો પણ સામે ચાલીને પ્રસાદ માગી જ લે, આખી નાખી થાળી માગી લે, એમને પાછું નિયમ છે એટલે એમને તો વધારે જમાડે. કેપી સ્વામી

કાઉન્ટી હોલમાં બધા ડૉક્ટરનું સન્માન સભા હતી. એ વખતે બપોરે આ બધા એ ભરતભાઈના ઘરથી મોટી રસોઈ હતી, જલેબીની રસોઈ. બાપાએ કીધું કે હું સામેથી, બાપાએ સામેથી કીધું કે હું જમાડવા માટે આવું છું. એટલે બાપા ઊભા ઊભા જ ત્યાં કિચનનું કાઉન્ટર હતું અને બધાને જલેબી પીરસતા હતા બાપા. એમાં રોડા સ્વામીની થોડી ગમત સૂજી, એટલે આપણા જે પત્તર હોય ને સ્વામીને પ્રમાણે આટલા પત્તર હોય, એમના ઘરમાં છે ને પેલી ફ્રૂટ ડીશ માટે એક મોટો બાઉલ જેવું હતું અને એ વાસનું જ હતું. આપણું જે સંતોનું પત્તર હોય એ જ મટીરિયલનું, એ જ આખું ડિઝાઇનનું, પણ મોટું, આવડું મોટું હતું. એટલે એમને ગમત સૂજી, એટલે એ આખું જે ફ્રૂટ બાઉલ છે એ ખાલી કરી ધોઈ અને પત્તરના રૂપમાં બાપા આગળ ધરે છે કે બધા બાપા બધા પત્તરમાં જલેબી આપતા હતા, પાંચ સાત, કારણ કે કોઈને 10 આપતા હતા. પણ રોડા સ્વામીને લાલચ કે આપણે વધારે પ્રસાદી મળે, એટલે આ મોટું પત્તર લઈ, બાઉલ જ, વાટકો જ, વાટકો નહીં આમ તબાસરું જ, એ લઈ અને રોડા બાપા પાસે આવ્યા અને બાપાએ એક જલેબીને એક ભાગમાંથી આમ આટો ટુકડો કરીને આપી દીધું પત્તરમાં, જા ખાઈ જા કે નહીં મળે તમે, જા કે આ 84 વૈષ્ણવ એક અડધા તાણના દાણામાંથી થયા, આટામાંથી તૃપ્તિ થઈ જશે જા. એટલે ક્યારેક ના હોય એમાંથી પણ સ્મૃતિ આપે, ક્યારેક તો આમ આમ ભીંજવી દે. આપણે દૂધપાકના બધા પ્રસંગો તો જોયા છે પ્રત્યક્ષ, કેવી રીતે બધાને પીરસતા હોય છે. ઘનશ્યામ બાપાને આમ જે માથે રેડે અને બધા જે ભેગા થાય પાછા, બાપા ખાસ ધ્યાન રાખે કે નીચે છેટ કોપિંગ સુધી દૂધ જવું જોઈએ. એટલે પાછળ કોઈક હોય કે પાછળ જે પાટલી હોય ને એ પાટલી ખેંચે, એટલે આખો દૂધનો જે રેલો હોય દૂધપાકનો એ છેટ નીચે સુધી જવો જોઈએ, ત્યારે કહેવાય કે ઘનશ્યામ બાપા બરાબર દૂધપાકથી નવડાય આપણે. એવા પણ બધા બાપા લીલા કરતા હોય. આ બ્રહ્મકૃષ્ણ પ્રસંગ આપણે કહેતા હતા, એમને ઈચ્છા કે મને લાડુ મને મળે, બાપાએ ધરાડ ના પડી કે ના નહીં જ મળે, નહીં જ મળે. એટલે પછી બધા સંતોને દયા આવી, અક્ષરજીવન સ્વામી પછી ત્યાં પંક્તિ બોલે છે મહારાજની, કે વાલો જમાડીની જુગતી જાણે રે, ના પાડે તેને લાડવે મારે રે. મહારાજની આ પ્રકૃતિ હતી, જે કદાચ ના પાડે જમવામાં તો મહારાજ સ્વામીથી લાડુ મારતા. બ્રહ્માનંદ સ્વામી પ્રસંગ છે કે મહારાજ એમના ફાંદ ઉપર બધા પેંડાને લાડુ મારેલા અને બ્રહ્માનંદ સ્વામી ટાઈટ પેટ, એટલે બધા લાડુ ને પેંડા બધા ભૂખા બોલાઈ ગયા તેના. તો બ્રહ્માનંદ સ્વામી આજુબાજુ જે કંઈક પ્રસાદ વેરાયો હતો એ પોતે ખાઈ ગયા હતા. તો અક્ષરજીવન સ્વામી જયારે કમંકથી બોલ્યા તો આપણને એકદમ ઉલટ આવી ગઈ, તો બ્રહ્મપ્રકાશ સ્વામી ઉપર લાડુ ફેંક્યો અને તે પ્રસાદી આપી. યાદ છે સારંગપુરમાં 2001 સાલમાં જયારે ફૂટબોલનો ઉત્સવ કર્યો હતો, એકચ્યુઅલી ભૂકંપ થયો હતો એ વખતે 2001 સાલમાં, એટલે રંગ ઉત્સવ એ વખતે આપણે કેન્સલ કરેલો. એટલે બાપા ત્યાં સારંગપુર પધારેલા, એ વખતે અમે જે 6 સંતો જે સંસ્કૃત ભણતા હતા, આદર્શ જીવન સ્વામી, આત્મતૃપ સ્વામી, અનિર્દેશ સ્વામી, મધુરવદન સ્વામી, પ્રણવતીર સ્વામી, હું 6 જણાનો એક સંસ્કૃતનો કાર્યક્રમ હતો. દરેક વર્ગના વિદ્યાર્થી બાપા આગળ બધી જુદી જુદી રજૂઆત કરતા હોય એમ અમારો સંસ્કૃતનો કાર્યક્રમ 3 સેશનમાં ચાલ્યો. અમારો વિષય હતો રંગમ વિના રંગોત્સવ. એટલે બાપા એ વખતે રંગ ઉત્સવ થયો નહોતો, પણ થીમ આખો એવો હતો કે બાપા રંગ વગર પણ રંગી શકે છે. આમ સ્થૂળ રીતે પિચકારી હોય હાથમાં અને રંગ હોય તો જ રંગે છે એવું નથી હોતું. બાપા પોતાની દ્રષ્ટિ દ્વારા રંગે છે, પોતાની વાણી દ્વારા રંગે છે, પોતાની કોઈ લટકા દ્વારા રંગી શકે છે, એમ બધા પ્રસંગો રજૂ થતા હતા સંસ્કૃતમાં. બાપા બહુ સારી રીતે સંસ્કૃત સમજતા હતા. એમાં પછી છેલ્લે એવું કે બાપા પ્રસાદ દ્વારા પણ રંગી શકે છે. અને આ વાત આવી કે બાબા પ્રસાદી આપીને પણ, પ્રસાદનો પણ વરસાદ કરી, પ્રસાદથી પણ પ્રસાદ ફેંકીને પણ પોતે રંગી શકે છે. બાપાના થાળમાં તરત ત્યાં મેસૂબ હતા, એકે એક સંતો પર બાબાએ પ્રસાદ મેસૂબનો ચટકો લઈ અને ફેંક્યું. અમે 6 સંતો હતા, 6એ 6 ને આમ નજીક જ હતા. બાપાએ એકદમ નિશાનબાજ કરીને આમ બધાને એક ઉપર એક પછી આમ મેસૂબ ફેંક્યા. અમે 6 નહીં, પછી સંતો પણ ઝાલ્યા રહે, શૈત્યકુંડ સ્વામી હતા, સિદ્ધેશ્વર સ્વામી હતા. બાપાએ પછી મેસૂબ મંગાવ્યા, ચાલુ જમવામાં બાપા 27 ચકટા મેસૂબના ફેંક્યા. ચાલુ ચોક આમ પેલા હોલમાં 27 ચટકા બાપા ત્યાં મેસૂબના ફેંકી શક્યા, એવી પણ ત્યાં બધા સંતોની સ્મૃતિ આપી. પહેલાં તો આપણે પેલી વાત કરેલી કે જ્યારે બાપા એપીસીમાં આવતા વિદ્યાનગર, ત્યારે નાસ્તા પછી પણ આવી રીતે પ્રસાદ ફેંકતા નાના પેલા એ બ્લોકમાં, પેલા જે ઓસ્ટ્રીમાં જ બાપા પૂજા કરતા અને પેલા નાના બગીચામાં આગળ બધા યુવકો બેસતા હોય, તો બાપાનો નાસ્તો પણ ત્યાં જ હોય. અને બાપા નાસ્તો કરી લે, પછી ગોટું હોય, કંઈક ભજ્યું હોય, કંઈક ઈદડું હોય, તો બાપા ફેંકે. 5-7 જે કંઈ પેલા યુવકો હોય ત્યાં છાત્ર લઈને વેકેશનમાં બધા નીકળી ગયા હોય, બીજા બધા તો આપણે જે બધા જંબુરિયા કહેવાય આપણા યુવક પોતાના અંગત, એ બધા છાત્ર લઈને છોકરા બેઠા હોય અને બાપા પછી ફેંકે, આને આપે આને આપે, અને વચ્ચે કદાચ કોઈ બીજી વાર આવી ગયો તું નહીં તારો વાર આવી ગયો એમ કહીને પછી બીજું કંઈક ફેંકે. જૂના સંતો વાત કરે છે કે જ્યાં છાત્રાલયમાં હતા બાપાની હાજરીમાં આઈસ્ક્રીમ પાર્ટી થાય, ત્યાં આપણી જે આખી લોન છે એમાં બાપાની સાથે છોકરાઓ આઈસ્ક્રીમ ખાય. અને આ બધા જ્ઞાનવત્સલ સ્વામી ને ભાગ્યસેતુ સ્વામી ને જૂના જે બધા સંતો બધા હતા બાપા એકદમ હેતપ્રીતથી બધા જોડાયેલા, એટલે બાપા પાસે પણ પોતે ખાય અને ખવડાવે
પોતે પણ ખાય અને બાપાને પણ ખવડાવે કે તમે પણ લ્યો. આ મુકેશ થાંકીને આપણે વાત કરી હતી ને, પેલી કવિતા બધી ગાય છે, મારા ઘરમાં

0: મારા હૃદયમાં તમે કેમ પૂછાવા ઘૂસી ગયા? તો આપણે કહે કે ઘરમાં પૂછવું ના પડે. એ મુકેશ સાંકીના ઘણા બધા પ્રસંગો છે. એમાં એ પોતે શું કરે, બાપાને ચેલેન્જ આપે. બાપા ઘરે મિમિક્રી ચાલે બધી જાત જાતની. મિમિક્રીમાં કેવું પાછું કે સિટી કાકા અમિતાભ બચ્ચનનો ડાયલોગ કેવી રીતે બોલે, એવી રીતે બધા મિમિક્રી કરે. પછી અમિતાભ બચ્ચન વચનામૃતનું નિરૂપણ કેવી રીતે કરે. પછી સિટી કાકા ક્રિકેટની કોમેન્ટ્રી કેવી રીતે આપે. પછી રિચી બેનો પોતે ચેષ્ટા કેવી રીતે બોલે. એવા જાતના બધા કાર્યક્રમ બાપા ઘરે બધા રજૂ થાય. બાપા પણ પછી બધા એકદમ એમાં મજા મતલબ ભળી જાય. એમાં પછી આ મુકેશ થાંકી બાપાને ચેલેન્જ આપે કે હવે છે ને કે તમારા હાથમાં પહેલાં તો વાટકો આપી દે બાપાને. બાપા પછી કહે કે હું શાયરી એક નવી બોલું અને તમારે એક ચમચી આઈસ્ક્રીમ ખાવાની. ઇન્સ્ટન્ટ આ મુકેશ થાંકી પોતે શાયરી બનાવતો જાય અને બાપાને એક એક આઈસ્ક્રીમ. બાપાને જો જૂની, બાપા કે જો જૂની બોલીશ તો પછી બીજી એને કાઉન્ટ કરે, એ કેન્સલ. એ નવી શાયરી બાપા કે ના તમે સાંભળી છે પણ ગયા વખતે બોલી ગયો છે, બીજી બોલ. એમ કે નવી નવી ઇન્સ્ટન્ટ શાયરી બોલતો જાય અને બાપા એક એક ચમચી પોતે ખાતા જાય. પહેલાં અમને શરીરને બરાબર વશ થઈને પોતે આઈસ્ક્રીમ ખાય અને પછી શાયરી પણ કેવી કેવી આ ઇન્સ્ટન્ટ કેવી એવી જ આવે ને. મુકેશ થાંકી એક શાયરી યાદ કરાવી હતી. એ કહે છે કે સ્વામી એક નવી શાયરી કે જીવન છે એક વન ડે એમાં બોલે બોલે થઈ આઉટ. જીવન છે એક વન ડે એમાં બોલે બોલે થઈ આઉટ. પ્રમુખ સ્વામી એમ્પાયર એમાં આપે છે નોબલ થ્રુ આઉટ. જીવનને એવો સંઘર્ષ છે વન ડે મેચ એટલે એમાં તો લિમિટેડ ઓવર્સ જ છે. તમે જેટલા ફટકા મારો એ તમારા, પણ એમાં બોલે બોલે આપણે આઉટ થઈએ છીએ. જીવનના બધા જે પ્રશ્નો આવે, સમસ્યા આવે, આપણે બોલે બોલે આઉટ થાય છે. પણ એમ્પાયર કોણ છે? પ્રમુખ સ્વામી. એટલે દરેકે દરેક બોલને નોબલ કરી દે છે એટલે આપણે આઉટ થતા જ નથી. સરસ છે ને ભાવ. પ્રમુખ જીવન છે એક વન ડે એમાં બોલે બોલે થઈ આઉટ. પ્રમુખ સ્વામી એમ એના એમ્પાયર આપે છે નોબલ થ્રુ આઉટ. એમ કહીને બાપા સાથે આવી બધી શાયરીઓ ચાલે. આમાં શું આધ્યાત્મિકતા કે આમ ગહન ઉપનિષદનું જ્ઞાન, પણ બસ સખા ભાવ. એવી બાપા ઓતપ્રોત બધા સાથે થઈ ગયા છે. આ તો સ્થૂળ બધી અમુક રમત છે, પણ ક્યારેક પ્રત્યક્ષ સાજન ના હોય તો પત્ર દ્વારા પણ બધી રમત કરે છે. આપણે પેલા પ્રસંગો કીધા હતા, અમુક પત્ર દ્વારા પણ સંતોને સુખ આપ્યું હોય. ક્યારેક તો ફોન દ્વારા પણ. નાભુદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે પોતે અહીંયા વડોદરા આવેલા અને એ વખતે આપણે કનુભાઈ વુડાવાળા, એમને બિચારા દીકરો નહોતો, બે ત્રણ દીકરી હતી. બહુ ઈચ્છા કે પુત્રની પ્રાપ્તિ થાય અને ભગવાનના આશીર્વાદથી છોકરો થયો પણ ખરા, પણ ભગવાનની ઈચ્છા કંઈક જુદી હશે. એટલે ત્રણ ચાર મહિના પાછો ધામ ગયો છોકરો. એટલે કનુભાઈને બહુ ઈચ્છા કે બાપ આવો પ્રસંગ બન્યો છે, બાપાને આશીર્વાદ આપણે છેલ્લે લઈ લઈએ. એટલે નાભુ સ્વામીને વિનંતી કરી કે બાપા મુંબઈ છે, તમે ફોન કરો બાપાને. એટલે બે ત્રણ વાર પ્રયત્ન કર્યો બાપાની સાથે વાત કરવાની, પણ કંઈ બાપા હાથમાં આવ્યા નહીં. એકવાર પછી જ્યારે ફોન લાગ્યો તો ખબર શું, ડાયરેક્ટ બાપાના હાથમાં જ ફોન આવી ગયો. એટલે બાપાને ખબર પડી ગયા નાભુ સ્વામી છે. એટલે એમના તો પ્રિય પાત્ર બધા. એટલે બાપાએ નાભુ સ્વામી નિશ્ચલ રમાડ્યા. નાભુ સ્વામી ખ્યાલ નહીં કે પ્રમુખ સ્વામી મારા જ બોલે છે. અને હું સાહેબ બોલ્યા કે પ્રમુખ સ્વામીને આપો, મારે પ્રમુખ સ્વામીનું કામ છે. બાપા કે પ્રમુખ સ્વામી નહીં મળે, બહુ બિઝી છે. બાપા પોતે જ બોલે કે શું કામ છે, વાત તો કરો. કે ના મારે પ્રમુખ સ્વામીનું કામ છે, એક હરિભક્ત અગત્યની વાત કરવાની છે, પણ પ્રમુખ સ્વામી બહુ બિઝી છે ને કે અત્યારે નહીં મળે ને શું કામ છે. મને કહ્યું ને હું બાપાને વાત કરી દઈશ. કે ના મારે પ્રમુખ સામે જ વાત કરવી છે. કે હવે તો બાપા ક્યારે મળશે ને, મીટિંગ ક્યારે પડશે ને બધું. બાપા એવું રમાડી રમાડી રમાડે ને પછી કે ના પ્રમુખ સામે જ કામ છે ને, કે જો આવી ગયા. એમ કહીને બાપાએ રામચંદ્ર સ્વામીને ફોન વળગાડી દીધો કે લ્યો પ્રમુખ સામે સાથે વાત કરો. રામચંદ્ર સ્વામી પણ શાર્પ એકદમ પોતે આ ગમતમાં ભળી ગયા. અને નાભુ સામે એવું કે પ્રમુખ સામે સાથે વાત કરું છે હવે. એટલે કે બાપા હવે આ કમલેશભાઈ છે અને એમને આ દીકરોનો જે જન્મ થયો હતો અને આવી રીતે બાપા સાથે વાત કરી. અને રામચંદ્ર સ્વામી પણ કે હા બસ વાંધો નહીં, આ તો મરણા જાણે સંસાર છે અને આપણે તો ભગવાનની છતી આવ્યો તો ભગવાનની છતી ગયો છે, ભગવાન બેસી ગયો છે. પાપા હશે આ બાજુ. અને અંદર અંદર ખબર ના પડી નાભુ સ્વામીને કે આ આખો કાર્યક્રમ થઈ ગયો. પણ પછી પાછળથી ઘટસ્ફોટ થઈને બાપા પછી યાદ કરાયું બધું. મને બહુ પ્રેમથી આ પ્રસંગ કહે છે. અમને તો ફોનના બે ત્રણ અનુભવ છે. બાપાએ ફોન ઉપર ગમત કરી હોય. વિવેક વિશ્વેશ સ્વામી સાથે પણ બાપાએ બહુ ફોન ઉપર ગમત કરે. ડીસી સ્વામી ફોન સામેથી આવે બાપાને કે આ વિશ્વારી ગાંધીનગરથી બોલે છે. બાપા સામેથી પૂછે કે ક્યાંથી બોલો તમે? તો વિશ્વેશ સ્વામી સામેથી બોલે કે અક્ષરધામથી. કે ઓહો છેઠ અક્ષરધામથી તમે બોલો છો એમ. કે દર વખતે બાપા સ્મૃતિ આપે. એક વખત વિશ્વેશ સ્વામીને એવું થયું કે આ વખતે બોલું જ નથી આપણે. એટલે બાપા કે ક્યાંથી બોલો છો? કે ગાંધીનગરથી. કે કેમ અક્ષરધામથી નથી બોલતા તમે? એમ બાપા સામેથી આવા નાના નાના પ્રસંગો બાપાએ ફોન દ્વારા પણ ક્યારેક પ્રસંગ કહે છે, ગમતો કરે છે. સામે બાપા એવા પુરુષ છે ને કે આપણે આપણી સાથે એટલા બધા હળી મળી ગયા છે, એટલા બધા હળવાશ આપણી સાથે રહી શકે છે, આપણે પણ એમની સાથે એટલા હળવા થઈ જઈએ છે, આપણે જરાય જુદું નથી લાગતું. આવા પુરુષ સામે આપણે પણ સામેથી જોક્સ કહી શકીએ છીએ. બાપા જમતા હોય એવા તો કેટલાય પ્રસંગ બની ગયા છે સ્વામી આગળ બીજું કોઈ વાંચન નહીં, બીજું કંઈક ઉપદેશ નહીં, કોઈ કથા વાંચન, ખાલી જોક્સ. અને જ્યાં બધા માટે ઠીમે ઠીમે બધા ભેગા થયા હોય, ક્યારેક તો સાબુદીન રાઠોડ પર સામે આવ્યો હોય અને બાપા સામે થઈ કે હાલો તમે કાર્યક્રમ ચાલુ કરો. બાપાના ભોજન દરમિયાન સાબુદીન રાઠોડે પણ જોક્સ કીધા છે, મહેશભાઈ વૈદ્ય પણ જોક્સ કીધા છે. એમનો તો કાર્યક્રમ, બાપા જ્યારે જ્યારે પરદેશ જાય, બાપે કીધું મધુરેન સમાપયત, બાપા જ્યારે પરદેશ જાઓ ને ત્યારે અવશ્ય છેલ્લા ભોજન દરમિયાન મહેશભાઈ વૈદ્ય આવી જ ગયા હોય અને નવા નવા બધા પ્રસંગો અને જોક્સ બધા બાપા આગળ કે આ બધા જોક્સ કહેવાય. એમાં પછી સુધીરસિંહ ગોંડલમાં પણ એ તો હાજર જ હોય, ગમે ત્યારે કંઈક નાનો મોટો પ્રસંગ બન્યો અને તરત ફરતી એને જોક્સ કહી દે. એમાં પણ સંતો પણ ક્યારેક ક્યારેક ક્યારેક ભળે. કેપી સ્વામી તો આપણા એવર રેડી છે, એવરગ્રીન. એમાં અક્ષવત્સલ સ્વામી હોય, બીજા પણ કેટલાક સંતો ભળે. પછી ક્યારેક આ બધા હકા બાપુ, હમણાં દિલ્હી બાપા હતા કલકત્તા જન્મજયંતિ પહેલાં, હકા બાપુ જ પોતે દરબારના બધા જોક્સ કે, હકા બાપુ ત્યાં હાજર હતા, હકા બાપુ દરબારના જોક્સ કે, રાયચંદ રબારી પોતે ભરવાડના જોક્સ કે, અને જસબીરસિંહ પોતે સરદારજીના જોક્સ કે. અને જસબીરસિંહ જે સરદારજીના જોક્સ કે, આમ તમે પેટ આમ તમે દુખી જાય એટલા બધા જોક્સ બાપા કે, બાપા આમ જમી ના શકે, બધું કોપલા કોકડા કહેવાય છે, પાણી બહાર નીકળે, બાપાના આંખમાંથી પાણી નીકળે અને પેટ એકદમ હસે, લાલ લાલ બાપાનું આખું ફેસ થઈ ગયું, એટલી હસે બાપા ત્યાં જોક સાંભળી શકે છે. આવી હળવાશ, કોઈ આમ આમ પ્રોટોકોલ નહીં, કશું નહીં, હરિભક્ત સામેથી મન થાય જોક્સ કહેવાનું. આ વખતે બાપા ત્યાં પરદેશમાં હતા અને એલએમાં ડૉક્ટર વસંતભાઈ બાપાની ગાડી ચલાવતા હતા. હવે થોડો કંઈક સમય હશે વચ્ચે, તો ગાડી ચલાવતા ચલાવતા વસંતભાઈને ઈચ્છા થઈ ગઈ કે બાપા તમને એક જોક સંભળાવો. હવે આ ગુરુ છે તમારા, તમારા કલ્યાણદાતા છે, મોક્ષનું સ્વરૂપ, મોક્ષનું દ્વારરૂપ છે. એમને મન થઈ ગયું કે તમને એક જોક્સ કહો. અને જોક તો મને બહુ યાદ નથી, પણ કંઈક અમદાવાદીનો કંઈક જોક હતો, કંઈક પેલો આરબનો કંઈક શેઠ હતો અને કંઈક ઓપરેશન કરાવવાનું થયું અને એને કંઈક લોહીની જરૂર પડી. તો એને કંઈક જાહેરાત કરીને અમદાવાદી ભાઈએ કીધું કે ચાલો આપણે લોહી આપીએ ચાલો ને, અને પાંચ છ બાટલા કંઈક જોયું જરૂર પડતી હશે, એ લોહી આપ્યું અને પેલો શેખ તો બચી ગયો. પછી ઓપરેશનમાંથી બહુ રાજી થઈ ગયો કે મારા માટે આને લોહી આપ્યું. તો એના માટે કેટલા સોને ઝેર, સોના અને હીરા અને માણી ઝવેરાતનું જાતજાતનું આખી પેટી મોકલી આપી એના માટે. એ બધો બહુ ખુશ થઈ ગયો, છોપ આટલા બાટલા લોહીમાં મને આટલું બધું મળી ગયું સામે, બોલો મોટો આરબનો શેખ હતો બધો. પછી કંઈક એવું બને છે બીજી વાર ઓપરેશન કરવાનું થાય છે એ જ શેખને, અને બીજી વાર એ જ લોહીની જરૂર પડે છે. એનું મેચિંગ થઈ ગયું હતું એટલે પેલા ફરી ભાઈને અમદાવાદને ભાઈને પૂછે છે કે તમે લોહી આપશો? અને કહો પહેલા વખતે આમ સોરી પહેલા વખતે એક બે બાટલા જ લોહી આપતા, કે એક બે બાટલા મને આટલું બધું મળ્યું હોય મને ખજાનો, તો આ વખતે તો આપણે પાંચ છ લોહી આપી દેવું છે બોટલ. અને પાંચ છ બોટલ લોહી આપે છે અને એના પછી પેલા શેખે ખાલી એક ચોકલેટનું બોક્સ મોકલ્યું બસ. કે આવું કેમ કે પહેલા વખતે ખાલી એક બે જ પહેલો પરિચય, આપણે આપણે તો હવે સંબંધ પણ નાતો પણ જામી ગયો આપણે, આવું કેમ? તો પેલો શેખ કહે છે કે તમારું લોહી ધીમે ધીમે પ્રસરે ને, પેલા અમદાવાદી હતા એટલે કે તમારું કોઈ લોહી ધીમે ધીમે પ્રસરે ને, એમ આવો જ છો કે હવે બહુ કંઈક ઠીક છે, હવે જોક છે. પણ બાપા અગર વસંતભાઈ સ્વામી ડૉક્ટર પાછા ડૉક્ટર કે સ્વામી તમને જોક કેવો છે એમ કે બાપા આગળ જોકની વાત કરી. આવા પુરુષ છે કે જેની આગળ આપણે પોતે જોક કહી શકીએ છીએ. સ્વામી બાબા બાપા પણ એટલા શાર્પ છે, પોતે પણ સામે જોક કહી શકે છે અને પોતે પણ બહુ જ એવા હ્યુમરસ છે, બહુ વીટી છે. એના કેટલાક પ્રસંગ આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આજથી 4 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો એવું મનાય છે. ત્યારથી માંડીને અત્યાર સુધી, એટલે કે છેલ્લા 4 અબજ વર્ષની અંદર અત્યાર સુધી વિશ્વની ક્ષિતિજ ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી છે અને અનેક સંસ્કૃતિઓ અસ્ત અને ધ્વસ્ત થઈ છે. આની અંદર કેટલીક સંસ્કૃતિઓએ બિલાડીના ટોપ જેવી દીવડી કે જે ખીલી અને ખરી ગઈ ક્ષણ જેવી આયુષ્ય ભોગવીને, કેટલીક સંસ્કૃતિઓ ઝાકળના બિંદુ જેવી બની રહી. ઝાકળનું બિંદુ સૂર્યના પ્રકાશમાં જેમ ચમકે છે એમ બીજાના આપેલા પ્રકાશથી સંસ્કૃતિઓ ચમકી, પરંતુ આપેલું અને તાપેલું જાજુ ટકતું નથી, એ સંસ્કૃતિઓ પણ કાળની ઘરતામાં વિલીન થઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ એ પાણીના રેલા જેવી નીવડી, પાણીનો રેલો જમીન ઉપર આમ રેલવા માંડે આપણને લાગે ઘણો બધો આગળ જશે, પરંતુ જે જમીન ઉપર એ ચાલે છે એ જ જમીન ઉપર એ સુકાઈ જાય છે, એ જ જમીનમાં એ ચૂસાઈ જાય છે અને એની ઉપર એ જમીનની ધૂળ ફરી વળે છે. એમ કેટલીક સંસ્કૃતિઓ એ આ ભૂમિ ઉપર પાંગરી, પરંતુ જે ભૂમિ ઉપર પાંગરી એ જ ભૂમિની અંદર એ ચૂસાઈ ગઈ, સુકાઈ ગઈ અને એ જ ભૂમિની ધૂળમાં એ દટાઈ ગઈ. કેટલીક સંસ્કૃતિઓ ઝરણા જેવી હતી, એ ઉછળતી કૂદતી ઝરણાની જેમ આગળ વધવા માંડી, પરંતુ ઝરણું અંતે કોઈ મોટા પ્રવાહમાં વિલીન થઈ જાય છે, એમ કોક મોટી સંસ્કૃતિઓમાં બધી વિલીન થઈ ગઈ. આવી અનેક પ્રકારની સંસ્કૃતિઓની અંદર એક સંસ્કૃતિ 4 અબજ વર્ષના ઇતિહાસમાં એક મહાનદની જેમ, એક ધસમસતા પ્રવાહની જેમ એ વહેતી રહેલી છે, અને એ સંસ્કૃતિ છે આપણી ભારતની સંસ્કૃતિ, આપણી હિન્દુઓની સંસ્કૃતિ. વિશ્વની અંદર અત્યાર સુધી જેટલી કંઈ સંસ્કૃતિઓ જન્મ લીધો છે એમાં અત્યંત વિલક્ષણ, અત્યંત વિશિષ્ટ આ ભારતની સંસ્કૃતિ છે, જેણે અનેક સંસ્કૃતિઓમાં પોતામાં સમાવી, અનેક ધર્મોને પોતામાં સમાવ્યા. એવું કહેવાય છે કે ભારત એટલે દરેક સંસ્કૃતિઓનું પિયર અને દરેક ધર્મોનું મોસાળ. આવો એક મહાપ્રવાહ અનેક સંસ્કૃતિઓને, અનેક ધર્મોને પોતાની સાથે લઈને વર્ષોથી વહેતો રહ્યો છે. એ સંસ્કૃતિ વિશિષ્ટ કેમ, કેમ એ વિલક્ષણ છે, કેમ એ પોતે હજી સુધી ટકી છે, એના ઘણા બધા એ કારણો છે કેમ એ વિલક્ષણ છે, કેમ એ વિશિષ્ટ છે એના. પરંતુ એની એક વિલક્ષણતા, એની એક વિશિષ્ટતા એ હોય તો કહી શકાય કે આ સંસ્કૃતિ એ વિલક્ષણ એટલા માટે છે કે એની ઉપર જેટલા પ્રહારો થયા છે એટલા પ્રહારો હજી વિશ્વની કોઈ સંસ્કૃતિ ઉપર થયા નથી. ખાલી સંખ્યાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જેટલા આકરા પ્રહારો આ સંસ્કૃતિ ઉપર થયા છે એટલા આકરા પ્રહારો કોઈ બીજી સંસ્કૃતિ ઉપર થયા નથી. કેવળ સંખ્યાની દ્રષ્ટિએ નહીં, કેવળ આકરાપણાની દ્રષ્ટિએ નહીં, પરંતુ જે ઊંડા ઘા સંસ્કૃતિ ઉપર લોકોએ પાડ્યા છે એવા ઘેરા ઘા પણ દુનિયાની હજી કોઈ પણ સંસ્કૃતિ ઉપર પડ્યા નથી. ને છતાં પણ આટલા સંખ્યાબંધ પ્રહારોની વચ્ચે પણ આ સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે. કેવળ અડીખમ ઊભી છે એટલું નહીં, પોતાની આગવી ઓળખ સાથે સંસ્કૃતિ અડીખમ થઈને ઊભી રહી છે. આ સંસ્કૃતિ ઉપર પ્રહારોની જે પરંપરા થઈ છે એની આપણે એક ઉડતી ઝલક જો આપણે જાણીએ તો પણ આપણને થઈ જાય કે શું આ સંસ્કૃતિએ સહન કર્યું છે. એનો ઇતિહાસ આપણે ઉપર છલો જોઈએ તો ઈસવીસન પૂર્વે 521 થી ઈસવીસન પૂર્વે 485 સુધી ઈરાનના રાજાઓ સાયરસ, કેમ્બેસિસ અને દારાયસ સિંધ અને પંજાબ ઉપર રાજ્ય કરી ગયા. ઈસવીસન પૂર્વે 326 સિકંદર આ ભૂમિને ગમરોળી ગયો. ઈસવીસન 711 ની અંદર મોહમ્મદ બિન કાસિમ આ ભૂમિની અંદર આવ્યો અને લૂંટફાટ કરી ગયો. ઈસવીસન 977 માં મોહમ્મદ ગઝનીનો પિતા સુબુક્ત ગીન આવ્યો, એણે આ સંસ્કૃતિ ઉપર પ્રહારો કર્યા. ઈસવીસન 1001 થી 1026 25 વર્ષની અંદર મોહમ્મદ ગઝની 1770 વખત આ ભૂમિ ઉપર આવ્યો અને આ સંસ્કૃતિને તોડતો રહ્યો. 1194 માં કુતબુદ્દીન ઐબક એણે પ્રહાર કર્યા. 1197 ની અંદર ઘોરીના સેનાપતિ બખ્તિયાર ખિલજીએ માત્ર 200 ઘોડેસવારો દ્વારા સમગ્ર નાલંદા વિદ્યાપીઠનો નાશ કરી નાખ્યો. ત્યાર પછી 1221 ની અંદર ચંગીસખાન આ સંસ્કૃતિ ઉપર તૂટી પડ્યો. 1224 માં અલ્લાઉદ્દીન ખિલજી આક્રમણ કર્યું. 1306 થી 1311 માં મલિક કાફુર આવ્યો. 1398 ની અંદર તૈમુર લંગ આવ્યો. 1473 ની અંદર મોહમ્મદ બેગડો આવ્યો. 1739 ની અંદર નાદિર શાહ આવ્યો. આ એવા રાજાઓ હતા, એવા લૂંટારા હતા કે જેણે ઘણી બધી નુકસાની કરી જેના નામ છે. બીજા નાના નાના આવી ગયા એના તો નામ નથી. આટલું જ નહીં, આ લોકો આવ્યા એના પહેલા ભારતની અંદર ગ્રીક, શક, સિથિયન, હુણ અને યુએચી લોકો આવીને સંસ્કૃતિને તોડવાનો પ્રયત્ન કરી ગયેલા. ત્યાર પછી આ બધા આવ્યા છે અને આ બધા આવીને ગયા ત્યારથી પૂરું ના થયું. ત્યાર પછી ધોળી ચામડી અને મેલી મુરાદો લઈને અંગ્રેજો આવ્યા. એમણે ઠંડા પ્રહારો આ સંસ્કૃતિને તોડવા માટે કર્યા અને આટલું આટલું બધું થયા છતાં પણ આ સંસ્કૃતિ અડીખમ છે. જે સીતમોનો સિલસિલો આપણી સંસ્કૃતિએ સહન કર્યો છે એ વાંચીએ ને ગમે તેવા પથ્થરદિલ માણસનું હૃદય પણ પીગળી જાય. છતાં પણ આશ્ચર્યની વસ્તુ એ છે કે આટલા બધા સીતમો પ્રહારો સહન કરવા છતાં પણ આ સંસ્કૃતિ ટકી છે. તો આપણને પ્રશ્ન થાય કે આ સંસ્કૃતિની પાસે એવું શું છે કે જેને લઈને એ પોતે અડીખમ ઊભી થઈ જાય છે, અને ઊભી થઈ જાય કેટલી હદ સુધી કે એક લૂંટારો, એક શાસક આ સંસ્કૃતિ પર પ્રહાર કરીને ગયો હોય અને બીજો આવે ત્યારે બીજાને એવું જ લાગે કે જાણે આ સંસ્કૃતિની ઉપર કોઈ પણ પ્રકારનો પહેલા પ્રહાર થયો નથી, એવી પ્રકારે આ સંસ્કૃતિ બેઠી થઈ ગઈ હોય. તો કઈ વિશલ્યકરણી, કઈ સંજીવની આપણી પાસે છે કે જેથી આ સંસ્કૃતિ ક્યારેય મરતી નથી? આ દેશ ઉપર, આ સંસ્કૃતિ ઉપર મુસલમાનોએ આક્રમણ કરીને એટલા બધા મંદિરો તોડ્યા, એટલી બધી મૂર્તિઓ તોડી કે બનારસની અંદર મુસ્લિમો તોલ માપની અંદર ભાંગેલી મૂર્તિઓના ટુકડાઓ રાખતા, અને છતાં પણ આજે આ દેશની અંદર 35 લાખ હિન્દુ મંદિરો છે. તો શા માટે આ સંસ્કૃતિની અંદર એવું શું છે કે પોતે તરત પાછી બેઠી થઈ જાય છે? આ સંસ્કૃતિની અંદર આવીને અનેક લોકોએ બળથી અને આયોજનથી ધર્મનું પરિવર્તન કરવાના પ્રયત્નો કર્યા છે અને કરતા રહ્યા છે, છતાં પણ આ દેશની 1 અબજની વસ્તીમાંથી 80 કરોડ જેટલા હિન્દુઓ છે. તો શા માટે આ સંસ્કૃતિનો નાશ થતો નથી? શા માટે આ સંસ્કૃતિ એ ધ્વસ્ત અને અસ્ત થતી નથી? એક કવિએ બહુ સુંદર એક વાત કરી છે કે યુનાન મિસર ઓર રોમા સબ મિટ ગયે જહાં સે કુછ બાત હૈ એસી કી હસ્તી મિટતી નહીં હમારી સદીઓ રહા હૈ દુશ્મન દોરે જહાં હમારે. કે યુનાનની સંસ્કૃતિ ચાલી ગઈ, સોક્રેટિસ ગ્રીસ અને એરિસ્ટોટલના ધાવણ પીને ઉછરેલી ગ્રીસ સંસ્કૃતિ વિલીન થઈ ગઈ. પિરામિડોની સંસ્કૃતિ ઇજિપ્તની પિરામિડની અંદર દટાઈ ગઈ ત્રિશંકુ આકારના પિરામિડમાં. એ ત્રિશંકુ સંસ્કૃતિનું પ્રતિબિંબ કદાચ ઉપર પડતું હશે ત્રિશંકુ પિરામિડ દ્વારા. તો આ બધી સંસ્કૃતિઓ એ ચાલી ગઈ. રોમન સંસ્કૃતિ જેની ધાક વાગતી આજે રોમન એમ્પાયર ખલાસ થઈ ગયું, છતાં પણ આ બધી સંસ્કૃતિ આટલી મોટી હતી એ તૂટી ગઈ. પરંતુ ભારત ઉપર તો સદીઓ રહા હૈ દુશ્મન દોરે જહાં હમારે, કે સદીઓથી આ સંસ્કૃતિ ઉપર પ્રહારો થયા છે છતાં પણ એ કેમ કડળભૂસ થઈને તૂટી નથી શકતી. તેના ત્રણ આધાર સ્તંભ એવા છે કે જે ગમે તેવા આક્રમણ અત્યાર સુધીના જે આક્રમણો થયા છે એના કરતા પણ વધારે જાલીમ આક્રમણ આ સંસ્કૃતિ ઉપર થશે, પણ ત્રણ આધાર સ્તંભ એવા સંસ્કૃતિના મજબૂત છે કે એનાથી આ સંસ્કૃતિને કોઈ પણ પ્રકારની ઊંધી આંચ આવતી નથી. એ ત્રણ આધાર સ્તંભ એમાંથી પહેલો આધાર સ્તંભ છે એ શાસ્ત્ર છે. શાસ્ત્ર એક એવો આધાર સ્તંભ આપણા ઋષિઓએ આપણને આપ્યો છે કે જેના આધારે આ સંસ્કૃતિ એ ક્યારે તૂટતી નથી. એવું કહેવાય છે કે હીરો, ગ્રેફાઇટ અને કોલસો આ ત્રણેય તત્વો એ કાર્બનની અંદરથી તૈયાર થતા હોય છે. કાર્બન જ અલ્ટિમેટ એના એટમ હોય છે. પરંતુ આપણે જોઈએ છીએ તો ગ્રેફાઇટ તો એકદમ બરડ હોય છે, ફટ દઈને તૂટી જાય. કોલસો પણ પગ નીચે કચરાને તૂટી જતો હોય છે. અને હીરો એની ઉપર હથોડીના ઘણ મારવામાં આવે ને તો પણ એ તૂટતો નથી. તેનું કારણ શું? તત્વ તો અંતે એક જ છે કાર્બન, છતાં પણ કેમ કોલસો અને ગ્રેફાઇટ એ ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને હીરા ઉપર હથોડીના આઘા પડવા છે તે તૂટતો નથી? એનું કારણ છે કાર્બનના અણુઓની ગોઠવણી. ગ્રેફાઇટની અંદર એવું કહેવાય છે કે કાર્બનના જે અણુઓ એ ટેટ્રાહેડ્રલની અંદર ગોઠવાયા હોય છે. કેમેસ્ટ્રી તો તમે બધા ભણી હશે એટલે ખ્યાલ હશે. ત્યાર પછી બીજો આવે છે કોલસો, એની અંદર એમોર્ફસ સ્ટ્રક્ચર હોય છે કાર્બન અણુઓની. અને હીરાની અંદર હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરની અંદર ષટકોણીય રચના એ કાર્બન અણુઓની હોય છે. એ અણુની ગોઠવણી એવી થાય છે કે જેને લઈને આવી એક મજબૂતાઈ હીરાની અંદર આવતી હોય છે. જો ગોઠવણ એક થઈ અને ગોઠવણના દ્વારા એ મજબૂતાઈ હીરાને પ્રાપ્ત થઈ. શાસ્ત્રો સંસ્કૃતિને મજબૂત કરે છે ગોઠવણ કરી આપીને. ત્રણ પ્રકારની ગોઠવણ શાસ્ત્રો કરી આપે છે કે જેને લીધે સંસ્કૃતિ તૂટતી અટકે છે. એક ગોઠવણ કરે છે સંબંધની, બીજી ગોઠવણ કરે છે સમાજની, ત્રીજી ગોઠવણ કરે છે સમજની. સંબંધની ગોઠવણી આપણા શાસ્ત્રે આપણને કરી આપી છે. માતા અને પિતા, પત્ની અને પતિ, ત્યાર પછી ભાઈ બહેન, દીકરી પિતા, આ બધા જે સંબંધો છે માનવ જીવનના એને એટલા બધા સુંદર રીતે ભારતના શાસ્ત્રોએ ગોઠવી આપ્યા છે. એને લીધે એક પ્રકારનો સંયમ આપોઆપ આ ભૂમિ ઉપર વસતા મનુષ્યોની અંદર પેદા થયો છે. તમે જોજો તો ભારતની અંદર ગમે તેવા કામાંધ પુરુષો અને સ્ત્રી હશે તો પણ દરિયા કિનારે તમને ઉઘાડા નહીં જોવા મળે. તો આ સંબંધોને આધારે સંયમ એવો આવ્યો છે આપણા પ્રજાની અંદર, અને સંયમના દ્વારા એક ચારિત્ર ઘડાયું છે આ પ્રજાનું, અને એને લીધે આ સંસ્કૃતિ ટકતી હોય છે. કાકા કાલેલકરે જીવન સંસ્કૃતિ નામના પુસ્તકમાં એક બહુ સુંદર વાત લખી છે કે સંયમ એ સંસ્કૃતિનું મૂળ છે. જેમ 25 વર્ષ સુધી દ્રઢ બ્રહ્મચર્ય રાખનારની પ્રજા સુદ્રઢ બનતી હોય છે, તેમ સંયમના અંગે નિર્માણ થયેલી સંસ્કૃતિ પ્રભાવશાળી અને દીર્ઘજીવી હોય છે. આપણા ઋષિઓએ તપ અને બ્રહ્મચાર્ય દ્વારા મૃત્યુ પર વિજય મેળવી એક અમર સંસ્કૃતિને જન્મ આપ્યો. આપણા સાધુઓએ તપશ્ચર્યાના પરિણામે આર્ય સંસ્કૃતિનો વિસ્તાર થયો. શંકરાચાર્યની તપશ્ચર્યાથી હિન્દુ ધર્મનું સંસ્કરણ થયું. મહાવીર સ્વામીના તપ વડે અહિંસા ધર્મ ફેલાયો. સાધુ અને સંયમી જીવન ગાળીને શીખ ગુરુઓએ પંજાબમાં જાગૃતિ આણી. ત્યાગના નિશાન નીચે જ સાદા મરાઠાઓએ સ્વરાજ્ય સ્થાપ્યું. બંગાળના ચૈતન્ય મહાપ્રભુ મુખ શુદ્ધિને માટે પણ વધારાની હરડે રાખતા નહીં, તેમાંથી જ બંગાળની વૈષ્ણવ સંસ્કૃતિ વિકાસ પામી. સંયમ પ્રથમ તો કર્કશ અને નિરસ લાગે છે, પણ તેમાંથી જ સંસ્કૃતિના મધુર ફળ આપણને મળતા હોય છે. તો આપણા શાસ્ત્રોએ આ જે સંબંધ આપણને ગોઠવી આપી એનાથી જે સંયમનું નિર્માણ આ દેશમાં થયું છે એના આધારે આ સંસ્કૃતિ પોતે ટકી છે. અને આ એક સંસ્કૃતિનો આધારસ્તંભ શાસ્ત્ર આ રીતે બને છે. બીજી વાત કે શાસ્ત્ર છે એ સમાજની પણ ગોઠવણ કરી આપે છે. સમાજની અંદર જે 4 વર્ણ અને જે 4 આશ્રમની ગોઠવણ આપણા શાસ્ત્રોએ કરી આપી છે એના આધારે આ સંસ્કૃતિને ઊની આંચ આવતી નથી. આવા સાંભળીને તમારામાંથી કદાચ કોકને પ્રશ્ન થશે કે ભાઈ આ જે 4 વર્ણ અને 4 આશ્રમની વ્યવસ્થાઓ કરી આપી અને એના લીધે જે ફાટફૂટો અંદર અંદર પડવા માંડી એના લીધે જ આ બધા પ્રહારો થયા છે, કારણ કે એ વખતના રાજાઓ અંદર અંદર આવી રીતે કુસંતની અંદર ખદબદતા, એ વખતની જે જ્ઞાતિઓ એકબીજાને સહકાર આપતી નહીં કે આપણી ઉપર ક્યાં આક્રમણ થયું, જ્યાં તો શુદ્રોને જ રંજાડ થાય છે ને, અને આ રીતે વર્ણ વ્યવસ્થાના લીધે જ આ ભારતને સહન કરવું પડ્યું છે. ભારતની અંદર શુરવીરોનો અભાવ નહોતો, પણ એકતાનો અભાવ હતો, એટલે આ બધી આ ફાટફૂટ આ સંસ્કૃતિમાં પડવાના સંજોગ ઉભા થયા. આવું કદાચ કોકને લાગે, પણ એ વાત ખોટી છે. આપણા શાસ્ત્રોએ જન્મને કારણે વર્ણ વ્યવસ્થા કરતા વૃત્તિના કારણે વર્ણ વ્યવસ્થાને વધારે પ્રાધાન્ય આપેલું છે. પરંતુ આપણે એવી કઈ ગેરસમજ કરી બેઠા કે જન્મ દ્વારા વર્ણ વ્યવસ્થા ચાલવા માંડી. મહાભારતના વન પર્વની અંદર સર્પ યોનિને પામેલા નહુષ રાજા અને યુધિષ્ઠિરનો સંવાદ આવે છે. એની અંદર યુધિષ્ઠિર રાજા એ નહુષને કહે છે કે શુદ્રે તો યદ ભવેત લક્ષ્મ દ્વિજે તચ્ચન વિદ્યતે, નવે શુદ્રો ભવેત શુદ્રો બ્રાહ્મણો નચ બ્રાહ્મણ, યત્ર એતત લક્ષ્યતે સર્પ વૃત્તમ સ બ્રાહ્મણ સ્મૃત, યત્ર એતન ન ભવેત સર્પ તે શુદ્રમ ઇતિ નિર્દિશેત. કે શુદ્રની અંદર પણ જો બ્રાહ્મણના લક્ષણ દેખાય તો તમારે એને બ્રાહ્મણ સમજવો, અને બ્રાહ્મણની અંદર જનોઈ સિવાય બીજું કોઈ જ બ્રાહ્મણનું લક્ષણ ના હોય તો પણ એને શુદ્ર સમજવો. આવી ગોઠવણો એ આપણા શાસ્ત્રોની અંદર કરી છે. કહેતા કે વૃત્તિ ઉપર વર્ણ વ્યવસ્થા આધારિત છે, જન્મ ઉપર નહીં. પરંતુ આપણે ગેરસમજ કરી બેઠા અને જન્મના આધારે બધા વર્ણોના ભાગલા પાડી દીધા. આપણા શાસ્ત્રોએ કહ્યું કે બ્રાહ્મણો મુખ માસિદ્રા બાહો રાજન્યઃ ક્રેતઃ ઉરુતદ્વૈષ્યઃ પદ્ભ્યામ શુદ્રો અજાયત, કે બ્રાહ્મણો છે ભગવાનના મુખમાંથી જન્મ્યા, પછી ક્ષત્રિયો છે ભગવાન હાથમાંથી જન્મ્યા, ઉરુમાંથી વૈશ્યો થયા સાથળમાંથી, અને ચરણમાંથી શુદ્રો નીકળ્યા, ચરણ નીચા એટલે શુદ્રો પણ નીચા. પણ આપણે ભૂલી ગયા કે ભગવાનની પહેલી પૂજા ચરણની થાય છે અને પછી મુખ સુધી લોકો પહોંચતા હોય છે. તો એકચ્યુઅલી એવું કંઈ હતું જ નહીં કે આ વર્ણ ઊંચો ને આ વર્ણ નીચો. પરંતુ આપણે કંઈક એવી ગેરસમજ કરી બેઠા ને એને લીધે એકતાની અંદર તૂટ પડી. છતાં પણ શાસ્ત્રો છે ને માતા જેવા છે. જેમ માતા હોય પોતાના બધા જ બાળકોને સરખી ભાગે બધું જ વહેંચી આપે ખાવાની વસ્તુ, છતાં પણ આપણે જોઈએ છીએ કે બાળકો છે ને બટકા માટે બાટકવા માટે પાછા, પણ એ વખતે પાછી માતા આવીને પરિસ્થિતિ ઠાળે પાડી આપે. એમ શાસ્ત્રો કહ્યું કે કાંઈ વાંધો નહીં, મેં તો આવી રીતે વર્ણ વ્યવસ્થા કંઈ પાડી નહોતી, છતાં પણ તમે ગેરસમજને લઈને અંદર અંદર ઝઘડવા માંડ્યા. અને એ વખતે પણ શાસ્ત્રોએ આવી અને આપણને વધારે તૂટતા અટકાવ્યા અને આપણને ટકાવ્યા. તુલસીદાસે રામાયણની અંદર લખ્યું કે લિંગ વિધિ લિંગ થાપી વિધિવત કરી પૂજા, શિવ સમાન પ્રિય મોહિન દૂજા, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સો નર સપને હું મોહિન પાવા. રામ ભગવાને શિવલિંગની પૂજા કરી અને પછી આ વાત કરી કે જે શિવનો દ્રોહી છે એ મને કોઈ દિવસ પામશે નહીં. કારણ કે ભારતનો જે ચારેય વર્ણોનો સમાજ છે ને, મુખ્ય તો કૃષ્ણ રામ અને શિવની ઉપાસના એ 200 વર્ષ પહેલા કરતો, અને એની અંદર પણ અંદર અંદર પાછી આવી પ્રકારની ટકરામણો થયા કરતી. શિવવાળ શિવપંથી હોય એ પોતે પોતાની માન્યતા પ્રમાણે ચાલે, વૈષ્ણવ કપડું સીવડાવવા જવું એમ ના બોલે, કપડું સંધાવવા જવું છું એમ બોલે, સીવડાવવામાં પણ પાછું શિવ આવી જાય એટલે એ નહીં બોલવાનું. હવે એની અંદર પાછું આટલું બધું ચાલતું હતું. એ વખતે તુલસીદાસે આ રામાયણનું રચના કરી અને તુલસીદાસે આ રામ ભગવાનનું આવું ચરિત્રનું ચિત્રણ કર્યું, અને એને લીધે લોકોને લાગ્યું કે ભાઈ રામને શિવ અંદર અંદર નથી ઝઘડતા, આપણે શું કરવા ઝઘડવું. અને એ રીતે એકતા ધીમે ધીમે વધવા માંડી. રામાયણના રામ એ ગુહને ત્યાં ગયા, રામાયણના રામ એ વાનરોને ભેટ્યા, એમણે રીંછ સાથે દોસ્તી બાંધી, એ પેલી શબરી ભીલડીના ત્યાં ગયા, અને એ બધાને લાગ્યું કે ભગવાન જયારે આવો કોઈ ભેદભાવ નથી રાખતા ત્યારે આપણે શા માટે અંદર અંદર ઝઘડવું. વ્યાસજીએ ભાગવત લખ્યું, તે ભાગવતની અંદર કૃષ્ણ ભગવાનને પેલી કુબજાના અંગરાગ આલેપતા લેખ્યા. એ કૃષ્ણને હમણે સામાન્ય દાસી પુત્ર વિદુરની ભાજી આરોગતા કયા. એ કૃષ્ણને ગોપીઓ જે ભરવાડણ હતી એના સંગે રાસ રમતા લખ્યા. અને બધાને લાગ્યું કે આપણા ભગવાન એક છે તો શા માટે આપણે જ્ઞાતિઓને કારણે અંદર અંદર ઝઘડ્યા કરવું. અને એમ કરતા કરતા આ જે સમાજના ચાર વર્ણો ચાર આશ્રમો જુદા જુદા ફંટાઈ જતા હતા એ બધા એક આવ્યા. અને આ તુલસીદાસના રામાયણે કે એ વ્યાસના ભાગવતે કે એ ભગવાન સ્વામિનારાયણની શિક્ષા પત્રીએ આવી રીતે એકનિષ્ઠ ભક્તિના જોર ઉપર લોક માધ્યમ દ્વારા ઘસાઈને ક્ષીણ થતી હિન્દુ સંસ્કૃતિને રોકતો એક બંધ બાંધી દીધો. અને વિનોબા જેવા પોતે બોલી ગયા કે નાસ્તિકતાનો એક પ્રવાહ આ સંસ્કૃતિ ઉપર આવી રહ્યો હતો, પણ એમાં આખી સંસ્કૃતિ એ તણાઈ જવાની હતી, પરંતુ એની અંદર આપણા શાસ્ત્રોએ એ વિદેશી હુમલાને ખાળી દીધો. આ શાસ્ત્રે બધાને એક કરી દીધા અને આ સંસ્કૃતિને વળી પાછું એ નૂતન જીવન પ્રાપ્ત થયું. તો આ પ્રકારે એક એણે સમાજની પણ આપણને ગોઠવણ કરી આપી છે. અને ત્રીજી વસ્તુ છે સમજની ગોઠવણ. સમજ એટલે એક શાણપણ, સમજ એટલે એક વિવેક, કે જે વિવેકના લીધે જે શાણપણના લીધે આખો સમાજ ટકી શકે, આ પૃથ્વી પર વસતા પ્રત્યેક મનુષ્ય જીવી શકે. આજે ભારતના શાસ્ત્રોએ જેવું આ ટકી રહેવાનું શાણપણ ટકી રહેવાનો વિવેક શીખ્યો છે, એવો વિવેક દુનિયાના કોઈ બીજા શાસ્ત્રોની અંદર આપણને એવું કહેવાય છે કે આજે વિશ્વની અંદર આખી પૃથ્વીને 30 વાર આપણે ખલાસ કરી શકીએ એટલો શસ્ત્રોનો જથ્થો એકત્રિત થઈ ગયો છે. 1981 ની અંદર 14મી જાન્યુઆરીએ જયારે જીમી કાર્ટર અમેરિકાના પ્રમુખ પદેથી ઉતર્યો નીચે, એ વખતે પોતે બોલતો ગયેલો કે હવે પછીનું યુદ્ધ એ અણુયુદ્ધ થશે, અને એ અણુયુદ્ધની અંદર બીજા વિશ્વયુદ્ધમાં જેટલો વિનાશ થયેલો એટલો વિનાશ પ્રત્યેક સેકન્ડે થવાનો છે. તો આટલી બધી ભયાનકતા, આટલી બધી વિનાશકતાના આરે આવીને આપણે ઉભા રહી ગયા છે. આજે એટલો બધો વિનાશ એ પ્રબળ બન્યો છે કે એવા બોમ્બ શોધાયા કે માણસ પોતે મરી જશે, પરંતુ આ જે જડ વસ્તુઓ છે ને એ કઈ નાશ નહીં પામે. એટલે આપણું તૂટેલું સ્લીપર એમનું એમ રહેશે ને આપણે ઉપડી જઈશું, આપણી કિંમત આપણા તૂટેલા સ્લીપર કરતા પણ ચાલી ગઈ. તો આ પ્રકારની એક પરિસ્થિતિ આજે વિશ્વની અંદર ઉભી થઈ છે, કારણ કે આ એક શાણપણ આપણે ગુમાવ્યું છે, આપણે એક વિવેક ગુમાવ્યો છે કે આપણે પોતે જ આપણને નાશ કરવા માટે બેઠા છીએ, આપણે પોતે જ આપણને મારવા માટે બેઠા છીએ. એકવાર બે માણસો હતા ને ભેખડની ધાર ઉપર તલવારથી લડાઈ કરતા હતા, ત્યારે કોક નીચે ઉભેલા ડાયા માણસે કહ્યું કે અલ્યા, આટલી ઊંચી ભેખડ ઉપર તમે જઈને આ તલવારબાજી કરો છો, પરંતુ જો નીચે પડશો તો તમે બે મરી જશો, માટે ડાયા થઈને પાછા આવી જાઓ. ત્યારે બે માંથી એક જણાએ શું કહ્યું કે સામે વાળો ડાયો થશે ને પછી હું ડાયો થઈશ, ત્યાં સુધી આ તલવારબાજી ચાલુ રહેશે. એ લોકોને ખબર નથી કે તલવારની ધાર કરતા ભેખડની ધાર વધારે ખતરનાક છે, પડશો તો તલવાર સાથે બે જણ મરશો. તો આ પ્રકારની અણસમજ એ આજે પૃથ્વી ઉપર વસતા એ મનુષ્યોની અંદર વધી છે, ત્યારે એ પરિસ્થિતિની અંદર આપણને ટકી રહેવાનું જે શાણપણ એ આપણા શાસ્ત્રોએ આપ્યું છે. આ દેશના ઋષિઓએ સંસ્કૃતિનું પારણું ઝુલાવતા ઝુલાવતા આપણને વિદ્યાની સાથે આપણને વિવેક પણ ખૂબ જ ધરબી ધરબીને પાયો છે. આપણી સંસ્કૃતિના બે પાત્રો થઈ ગયા, કરતો અર્જુન ને બીજો હતો અશ્વત્થામા. અર્જુનની પાસે વિદ્યા પણ હતી અને એની પાસે શાણપણ પણ હતું, અને અશ્વત્થામાની પાસે વિદ્યા હતી એની પાસે શાણપણ નહોતું, તો અંતે પોતે નાશને પામ્યો. કારણ કે એને બ્રહ્માસ્ત્ર છોડી દીધું, વિદ્યા હતી એની પાસે બ્રહ્માસ્ત્ર છોડવાની, પણ એ છોડી દીધું, પણ એ શસ્ત્ર કેમ પાછું વાળ્યું એની પાસે એને જ્ઞાન નહોતું, અને એના લીધે એ અશ્વત્થામા પોતે એ મર્યો. જ્યારે અર્જુનની પાસે વિદ્યા હતી, પરંતુ એના રથની લગામ એ કૃષ્ણ ભગવાનના હાથમાં હતી, એને વિવેક આપનારો પુરુષ એની સાથે હતો, એટલે અર્જુનની વિદ્યા એ વિવેકની લગામને કારણે એ સફળ નીવડી. આજે વિશ્વની અંદર વિદ્યાઓ બહુ વધી ગઈ છે. બેન્જામિને કહ્યું છે કે વી હેવ મોર એજ્યુકેટેડ પીપલ ધેન એટ એની ટાઈમ ઇન ધ હિસ્ટ્રી. દુનિયાની અંદર ક્યારેય નહોતા એટલા બુદ્ધિશાળી માણસો આજે છે, છતાં પણ એ બુદ્ધિનો ઉપયોગ એ વિનાશની અંદર જ આવી રહ્યો છે. સંબંધ, સમાજ અને સમજ, આ ત્રણ ગોઠવણો આપણા શાસ્ત્રે આપણને એવી આપી છે કે જેનાથી આ સંસ્કૃતિ એ અનેક પ્રહારો થયા છતાં પણ એ નાશ પામતી નથી. જવાહરલાલ નહેરુ જેવા પણ એકવાર બોલેલા કે ભારતની અંદરથી રામાયણ ને મહાભારતને ખેંચી લેવામાં આવે તો શું બચે, તો કે ભારત ભારત મટી જાય. ભારતનો આત્મા એ આ શાસ્ત્રોએ ઘડ્યો છે, ભારતની સંસ્કૃતિનો પ્રાણ એ આ શાસ્ત્રો છે, એના આધારે આ સંસ્કૃતિ ટકી છે. તો આ એક આધારસ્તંભ આપણો મજબૂત છે. હવે બીજો આધારસ્તંભ આવે છે, એ આધારસ્તંભ છે મંદિર. ભારતની સંસ્કૃતિનો આધાર સ્તંભ એ મંદિરો છે, અને એટલા માટે આ સંસ્કૃતિને એ ક્યારેય ઊની આંચ આવતી નથી. એના પણ ત્રણ કારણ છે કે કેવી રીતે મંદિર એ સંસ્કૃતિનો આધાર સ્તંભ બને છે, કેવી રીતે મંદિર છે સંસ્કૃતિને ટકાવે છે. તો પહેલું કાર્ય મંદિર શું કરે છે, એ ભગવાનમાં શ્રદ્ધા દ્રઢ કરાવે છે. અને ફેથ ઇઝ લાઈફ એન્ડ ડાઉટ ઇઝ ડેથ. શ્રદ્ધા છે ને એ જ જીવન છે, અને શંકા છે ને એ જ મૃત્યુ છે. આ વાત એ વિવેકાનંદ સ્વામીએ કરી છે. વિવેકાનંદ સ્વામી પોતે કહેતા કે વિશ્વની કોઈ પણ પ્રજાની તાકાતનો મુખ્ય સ્ત્રોત એની ભગવાનમાં શ્રદ્ધા જ રહેલી છે, અને જે દિવસે એ પ્રજાએ ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી અને ભૌતિકતાને સર્વસ્વ માનવા માંડ્યું, એ દિવસથી એ પ્રજાનું મૃત્યુ થયું છે. જેણે સમગ્ર વિશ્વની અંદર ભારતનો જય જયકાર કર્યો, હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર કર્યો, વિવેકાનંદ કહેતા કે કોઈ પણ પ્રજાની તાકાત એ ભગવાનમાં શ્રદ્ધા ઉપર અવલંબે છે. બીજી એક વ્યક્તિ ભારતમાં થઈ ગઈ કે જેણે 500-125 વર્ષમાં ભારતને વિશ્વ કક્ષાએ લાવીને મૂકી દીધું, ભારતની છાપ સુધારી, એ હતા ગાંધીજી. એ ગાંધીજી એકવાર રાજકોટની અંદર આવેલા, ત્યાં આગળ કાઠિયાવાડી રાજકીય પરિષદની કારોબારી સમિતિની મિટિંગ હતી, અને એની અંદર ચર્ચા નીકળી કે સત્યાગ્રહી તરીકેની મુખ્ય શરતો શું, સત્યાગ્રહી કોને કહેવાય. એની અંદર ગાંધીજીએ વાત કરી કે સત્યાગ્રહીની પહેલી શરત એ છે કે એને ભગવાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. ત્યારે એમના જે સાથીદારો કેટલાક હતા, એમણે કહ્યું કે કોઈ માણસ સત્યના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ નીતિના માર્ગે ચાલતો હોય, કોઈ માણસ કોઈ દિવસ જિંદગીમાં ખોટું ના કરતો હોય, એ વ્યક્તિ ભગવાનમાં ન માને તો શું ના ચાલે. ત્યારે ગાંધીજીએ એવું કહ્યું કે ભગવાનમાં શ્રદ્ધા વગર કોઈ પણ વ્યક્તિ એ ટકી શકે નહીં. અને પછી એમણે બહુ મુદ્દાની વાત કરી કે હું મારા 50 વર્ષના સત્યાગ્રહના અનુભવથી કહું છું કે માણસ ઉપર જ્યારે આફત તૂટી પડે છે, ત્યારે છેલ્લી ઘડીએ ભગવાન સિવાય તેને કોઈ આધાર રહેતો નથી. માટે તે વખતે જો તે ન માને ભગવાનમાં તે છેવટે તૂટી પડે છે અને વહેલો મોડો ચોક્કસ એ નાશ પામે છે. તો એ પોતે માનતા કે ભગવાનમાં શ્રદ્ધા છે ને એ જ આપણને ટકાવવા માટે એ પૂરતી છે. આ ગાંધીજી એ સામાન્ય નહોતા. જેણે હિટલરને હંફાવ્યો એવા ઇંગ્લેન્ડને એમણે લાકડી ઉગામ્યા વગર આ ભારતની બહાર ફેંકી દીધું. જેનો સૂર્ય ક્યારેય વિશ્વની અંદર આથમતો નહીં એ બ્રિટિશ રાજ સત્તા, એની સામે એક પણ ગોળી ચલાયા વગર એના પાયા 150 વર્ષના ઉખાડીને ફેંકી દીધા. એ ગાંધીજી કહેતા કે ભગવાનમાં શ્રદ્ધા વગર એ કોઈ પણ વ્યક્તિ એ વહેલી મોડી ચોક્કસ એ ભાંગી પડતી હોય છે. તે ભગવાનમાં શ્રદ્ધા આ મંદિરો દ્વારા ટકતી હોય છે. એ મંદિરોમાં જે ભગવાન હોય છે એના દ્વારા એ શ્રદ્ધા ટકતી હોય છે. બીજી વસ્તુ કે મંદિરો શું કાર્ય કરે છે, તો આ મંદિરો દ્વારા દૈવી પુરુષોનું નિર્માણ થતું હોય છે. બાઇબલની અંદર સોડમ શહેરની એક કથા આવે છે, એની અંદર વાત એવી છે કે એક વાર સોડમ શહેરની અંદર જ્યારે કોઈ પણ દૈવી માણસ એ ભગવાનને દેખાયો નહીં ત્યારે ભગવાને એ શહેરનો નાશ કરી નાખ્યો. પેલા એમણે કહ્યું હશે કે આમાંથી કોઈ એક સારો માણસ લઈ આવતો હું આ શહેરને જીવતું રાખું ને ત્યારે એનો નાશ કરી નાખીશ, પણ એક પણ માણસ એવો દૈવી ગુણવાળો મળ્યો નહીં, અંતે એ શહેરનો નાશ થયો. આ કથા પણ એટલું સમજાવે છે કે વિશ્વ છે ને એ દૈવી ગુણોની વ્યક્તિઓ દ્વારા ટકતું હોય છે, એની દ્વારા એ પોતે જીવંત રહેતું હોય છે. જેમ કોઈ શેઠિયો હોય એ સારો કારકુન હોય તેને એક્સટેન્શન આપે કે ના તારી એવરેજ પૂરી થાય છે આ નોકરીમાં, પરંતુ તું 2 વર્ષ વધારે નોકરી કરીજે, એમ સારા માણસોને જે જોઈને એ ભગવાન આ વિશ્વને એક્સટેન્શન આપતા હોય છે કે ના વાંધો નહીં આટલા તો સારા માણસો છે ને, તો એના દ્વારા આ ટકતું હોય છે. એટલે જ એક ઉક્તિમાં એવું કહેવામાં આવ્યું છે કે વિશ્વમાં મંદિર બને ને તો બ્રહ્માંડની આવરદા 10,000 વર્ષ વધી જાય છે, કારણ કે મંદિરો દ્વારા આવા દૈવી માણસો એ નિર્માણ પામતા હોય છે. તો આ મંદિર છે એનું એક કાર્ય આ છે કે માણસોને દૈવી બનાવે છે, એની અંદર એવા સદગુણો આપે છે. જન્મથી તો આપણે દૈવીને આસુરી બંને સંપત્તિઓને લઈને જ આવતા હોઈએ છીએ, પરંતુ આપણો આસુરી ભાવ એ ધીમે ધીમે જો એવું વાતાવરણ ના મળે ને તે વધતો જતો હોય છે, અને જો દૈવી વાતાવરણ હોય તો દૈવી ભાવ પણ વધતો જાય. તો એ દૈવી વાતાવરણ આપણને આ મંદિરો દ્વારા પૂરું પડતું હોય છે, અને આપણે બધા જ એ દૈવી ગુણોવાળા આ મંદિરોને લીધે બનતા હોઈએ છીએ. ભાગવતની અંદર દેવો અને અસુરોની વાત આવે છે. દેવો અને અસુરોના પિતા એક જ હતા, કશ્યપ ઋષિ, પરંતુ એમની માતાઓ જુદી હતી. દૈત્યોની માતા હતી, એનું નામ હતું દીતિ, અને જે દેવતાઓ હતા એની માતાનું નામ હતું અદિતિ. પરંતુ એકવાર જે દીતિ હતી એણે કશ્યપની પાસે ગેર સમયે આ અંગ સંગના સુખની માગણી કરી. કશ્યપ ઋષિએ કહ્યું કે અત્યારે યોગ્ય સમય નથી, અત્યારે આ પ્રકારની ક્રિયા થાય નહીં, શાસ્ત્રોની એનો નિષેધ છે. પરંતુ દીતિ હશે એ પોતે કામને કારણે એટલા બધા વ્યાકુળ બનેલા, એમણે આગ્રહ ચાલુ રાખ્યો અને છેવટે ન છૂટકે કશ્યપ ઋષિએ દીતિનો સંગ કર્યો, અને એ અસામાજિકતા એ અસંયમને લીધે એ દીતિમાંથી જે પ્રજા ઉત્પન્ન થઈ એ દૈત્યો થયા. તો આપણી અસામાજિકતા આપણો અસંયમ એ સમાજમાં આસુરોનું નિર્માણ એ કરતો હોય છે. આપણે બધા જ આદિત્ય જેવા થવાની શક્યતા વાળા છીએ, છતાં પણ માણસ દૈત્ય કેમ બને છે? યોગ્ય વાતાવરણ અભાવે તેની અસામાજિકતા એનો અસંયમ એ દૂર કોણ કરે? એ આ મંદિરો દ્વારા થતો હોય છે, એવું વાતાવરણ એને મળે છે. અને ત્રીજી વસ્તુ છે, પ્રમુખ સ્વામી મહારાજ મંદિરની વ્યાખ્યા કરતા કહે છે કે મનને સ્થિર કરે એ મંદિર. આપણા જીવનની અંદર આપણે જોઈએ તો વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશના મૂળની અંદર મનની સ્થિરતા કે અસ્થિરતા એ જવાબદાર છે. કોઈ પણ વ્યક્તિનો વિનાશ થાય તેમાં પણ મનની અસ્થિરતા હશે, કોઈ પણ સંસ્કૃતિનો વિનાશ થાય તેમાં પણ એ સંસ્કૃતિના અનુયાયીઓ માણસોની અસ્થિરતા હશે. તો કોઈ પણ વ્યક્તિગત કે સમષ્ટિગત વિકાસ કે વિનાશ થાય જેના મૂળમાં એ માણસના મનની સ્થિરતા કે અસ્થિરતા જવાબદાર છે. અમેરિકાની અંદર થોડા વર્ષો પહેલા એક પ્રસંગ બની ગયો. અમેરિકામાં વર્જિનિયાની અંદર એક પાર્ક રેન્જર રોય સલિવન થઈને એક વ્યક્તિ થઈ ગયો. આ રોય સલિવન એ પોતે મરી ગયો ને એના પહેલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર પોતાનું નામ અમર કરી ગયો. કારણ શું હતું? કઈ સિદ્ધિના માટે એને ગિનિસ બુકમાં નામ મળ્યું? તો એની ઉપર 7-7 વખત વીજળી પડી છતાં પણ એ માણસ જીવતો રહ્યો. 7 વખત વીજળી પડવા છતાં પણ માણસ જીવતો રહેલો ને એટલે ગિનિસ બુકની અંદર એનું નામ ગયું. પરંતુ એ માણસ પોતે મૃત્યુ કેવી રીતે પામ્યો? એની પ્રેમિકાએ એકવાર એનો તિરસ્કાર કર્યો અને એને ખોટું લાગી ગયું ને આને આપઘાત કરી નાખ્યો. જો મનની અસ્થિરતા, વીજળીના જે ઘા સહન કરી શકે એ વ્યક્તિનું મન અસ્થિર થયું ને માણસ પોતે મરી ગયો. તો વ્યક્તિગત વિનાશના મૂળની અંદર આ મનની અસ્થિરતા છે. હાઇડ્રોજન બોમ્બને બનાવનારો એડવર્ડ ટેલર, એકવાર એના મિત્રે એનું અપમાન કર્યું, જિંદગીભર એને લીધે પોતે દુઃખી રહેલો. આટલી મોટી શોધ કરવા બદલે એને જે સન્માન મળ્યું એ સન્માન પેલા અપમાનને ઢાંકી શક્યું નહીં અને જીવનભર એ પોતે દુઃખી રહ્યો. તો વ્યક્તિગત વિનાશ કે અશાંતિના મૂળની અંદર મનની અસ્થિરતા છે. સમષ્ટિગત વિનાશના મૂળની અંદર પણ એ જ છે. યુનેસ્કોની પ્રથમ પ્રસ્તાવનામાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ સૌથી પહેલા માનવીના મનમાં પેદા થાય છે અને તેથી માનવીના મનમાં જ શાંતિ માટેના કવચ રચાવા જોઈશે. મનમાં યુદ્ધ શરૂ થાય પછી એ ભૂમિ ઉપર આવતું હોય છે. એટલે મનને પહેલા સ્થિર કરવાની વધારે જરૂર છે. અને મન સ્થિર ક્યારે થાય? કોઈ સ્થિર વસ્તુમાં પરોવાય ને તો એ મન સ્થિર થાય. કોઈ માણસ પડતો હોય અને માણસ પડતા ઝાડને પકડે તો શું દશા થાય? એ વહેલો પડે હેઠો. પડતા ઝાડને પકડવાથી સ્થિર નથી થવાતું, સ્થિર ઝાડને પકડવાથી સ્થિર થવાય. એમ દુનિયાની પ્રત્યેક વસ્તુઓ છે ને અસ્થિર છે. જે કાલે હતી આજે નથી રહેતી અને જે આજે છે કાલે નથી રહેતી. એમાં આપણે આપણું મન જોડીશું તો આપણું મન ક્યારેય સ્થિર નહીં થાય. પરંતુ જે સ્થિર તત્વ છે એ છે ભગવાન અને સંત. એ ભગવાન અને સંતની અંદર આપણે જો જોડાઈએ તો આપણું મન એ સ્થિર થતું હોય છે, આપણા મનના પ્રશ્નોનું સમાધાન મળતું હોય છે. અને એટલે ગાંધીજી પોતે કહેતા કે મંદિર વિના હિન્દુ ધર્મ ન ચાલે. મંદિરો તોડી નાખવા એ યોગ્ય નથી. મંદિર તોડો એટલે ધર્મ તૂટ્યો. મંદિરો તે ધર્મની સભ્યતાનું સંગ્રહ સ્થાન છે. આજે કરોડો માણસો મંદિરમાંથી જે આશ્વાસન મેળવે છે એ મંદિરોને જમીન દોસ્ત કરીને એમની પાસેથી લઈ લો અને પછી જુઓ કે કેટલું ભયાનક પરિણામ આવે છે. તો આપણા મનના પ્રશ્નોનું સમાધાન આ મંદિર આપણને આપે છે. મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલના ખાટલા ઉપર સુઈ જવાથી મળતું નથી. શરીરના પ્રશ્નોનું મળે, મનના પ્રશ્નોનું સમાધાન હોસ્પિટલમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ શાળાઓમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ થિયેટરમાં જવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ એમ્યુઝમેન્ટ પાર્કમાં લપસણીઓ ખાવાથી મળતું નથી. મનના પ્રશ્નોનું સમાધાન એ દારૂના પીઠામાં જઈને બે ગ્લાસ ચડાવવાથી મળતું નથી. અથવા તો મનના પ્રશ્નોનું સમાધાન એ તમાકુ ખાવાથી પણ પ્રાપ્ત થતું નથી. નહીં તો તમાકુને સંકટ મોચન દેવું કહીને બધા પધરાયા હોત મંદિરમાં, પણ એવું કોઈ કરતું નથી. એ મનના પ્રશ્નોનું સમાધાન એ મંદિર આપે છે. અને એટલા માટે આ મન સ્થિર થઈ જાય છે, એનાથી માણસો સ્થિર થાય છે અને સુસ્થિર માણસોની ઉપર ઉભેલી સંસ્કૃતિ પણ એ સ્થિર રહે એમાં કોઈ શંકા નથી. તો આ ત્રણ રીતે મંદિર પણ એ આપણી સંસ્કૃતિને એ ટકાવે છે. કેવળ ટકાવવા પૂરતું નહીં પણ એ સંસ્કૃતિને આગળ ને આગળ એ ધપાવે છે. સંસ્કૃતિના દિગ્વિજયો એ આ મંદિરો દ્વારા થતા હોય છે. પરમ પૂજ્ય સ્વામી શ્રી ઈસવીસન 1999 નૈરોબીની અંદર મંદિર બાંધ્યું, જેના મહંત તરીકે પૂજ્ય આચાર્ય સ્વામીનો લાભ આપણને મળવાનો છે. 2 વર્ષ સુધી રહી ચૂકેલા છે. એ મંદિરનું ઉદ્ઘાટન જયારે થયું ત્યારે હંગેરીના રાજદૂત ડોક્ટર ટીથ ત્યાં આવેલા અને એમણે આ મંદિર જોયું અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના દર્શન કર્યા અને પોતે બોલ્યા કે મારી ઘણા વખતથી ભારત જવાની ઈચ્છા હતી, આ મંદિર જોયા પછી એ ઈચ્છા વધારે તીવ્ર બની છે અને હું હવે ચોક્કસ ભારતને જોવા માટે જઈશ. આ મંદિરમાં એકદમ આધ્યાત્મિકતા સભર વાતાવરણ અનુભવાય છે. હવે સામ્યવાદના લાલ ઝંડાની છાયાની અંદર ઉછરેલો માણસ એને આધ્યાત્મિકતાથી ભારત જોવાની ઈચ્છા થાય તો આ મંદિરે કેવો આ સંસ્કૃતિનો એક જબરદસ્ત પ્રભાવ એના મનની અંદર જન્માવ્યો હશે ને જમાવ્યો હશે. અને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા તાજમહાલ જોઈને ના થઈ, એને લાલ કિલ્લો સાંભળીને ભારત જોવાની વધારે તીવ્ર ઈચ્છા ના થઈ, પણ આ મંદિર દ્વારા એને આ ઈચ્છા જાગૃત થઈ. બીબીસી ટીવીના રિપોર્ટર લિનલીઓ એણે જ્યારે 1995 લંડનનું સ્વામિનારાયણ મંદિર જે ઉદ્ઘાટિત થયું સ્વામીશ્રી દ્વારા એ જોયું ત્યારે એણે પોતે વાત કરી કે હું આશા રાખું છું કે ભારતની જેમ અહીંયા બ્રિટનમાં પણ હિન્દુત્વ વિકાસ પામે. હવે જે માણસે 150-150 વર્ષ સુધી ભારતની સંસ્કૃતિને કચડવાના પ્રયત્નો કર્યા હોય એ માણસોના અંતરમાં ભાવના થાય કે અમારા દેશમાં પણ હિન્દુ ધર્મ પ્રસાર પામે તો આ મંદિર શું કાર્ય કરે છે, કેવી રીતે સંસ્કૃતિને ફેલાવે છે એની વાત એ આપણને સમજાય. લંડનની અંદર એક મુસ્લિમ ટેક્સી ડ્રાઈવર છે, એણે પોતે નિયમ રાખ્યો છે કે રોજ સવારે આ લંડનના સ્વામિનારાયણ મંદિરના દર્શન કરી પછી ટેક્સીનું આગળનું કામ ચાલુ કરવાનું. હવે આવા ધર્માંધ મુસ્લિમોની અંદર પણ ભારતની સંસ્કૃતિ પ્રત્યે આટલો આદર જન્માવી શકે તે મંદિર કેવી રીતે આ સંસ્કૃતિની સેવા કરે છે આપણને સમજાય છે. એક બહુ જ મોટા હિન્દુ ઉદ્યોગપતિ જેનું બ્રિટનના ધનાઢ્યોમાં 1-10 નામ આવે એ માણસે પોતે વાત કરી કે છેલ્લા 50 વર્ષથી ભારતના રાષ્ટ્રપતિઓ અને ભારતના વડાપ્રધાનો એ ભારતની છાપ સુધારવા વિશ્વમાં પ્રયાસ કરે છે. ખૂબ મોટા પ્રમાણમાં ધન અને માનવ શક્તિનો વ્યય થાય છે, પણ આ 50 વર્ષમાં ભારતના અત્યાર સુધીના રાષ્ટ્રપતિઓ અને અત્યાર સુધીના વડાપ્રધાનો અને હાઈ કમિશનરો જે છાપ નથી સુધારી શક્યા એ છાપ માત્ર 5 દિવસ લંડનના સ્વામિનારાયણ મંદિરે બદલી નાખી છે. જો આ સંસ્કૃતિનું કાર્ય આ મંદિર દ્વારા આ રીતે થતું હોય છે તો આ મંદિરો ખાલી સંસ્કૃતિને ટકાવે જેટલું નહીં એ સંસ્કૃતિને ફેલાવતા જ હોય છે. અને આ સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિર છે ને એ જેટલું આપણે સમજીએ છીએ ને એના કરતા ભારત ઉપર આક્રમણ કરનારા વધારે સારી રીતે સમજતા હતા. કારણ કે એ લોકોએ આક્રમણ કરીને સૌથી પહેલા પ્રહાર કોની ઉપર કર્યા છે? આપણા મંદિરો તોડ્યા છે. એમણે હોસ્પિટલ આવીને ભારતમાં તોડી નહીં, એમણે ભારતની અંદર આવીને કોઈ શાળા ઉપર હુમલા નથી કર્યા, એમણે ભારતની અંદર આવીને કોઈ જોવાલાયક સ્થળોનો ધ્વંસ નથી કર્યો, પણ એ લોકોએ પહેલા હુમલા ભારતના મંદિર ઉપર કર્યા, કારણ કે સમજતા હતા કે ભારતની સંસ્કૃતિમાંથી જ્યાં સુધી મંદિરો નહીં જાય ને ત્યાં સુધી આ સંસ્કૃતિ જવાની નથી. આજે ઘણા ભારતના કથાકણ સાધુઓ નથી સમજતા. એ લોકો મંદિરોની ઘણી વાર નિંદા કરતા હોય છે કે મંદિરોની જરૂર શા માટે છે, મંદિરો શા માટે આવી રીતે એની પાછળ પૈસા ખર્ચાય છે. પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે આ મંદિરો એ આ સંસ્કૃતિને ટકાવે છે. વૃક્ષ પોતે જ મૂળની નિંદા કરે તો કેવું કહેવાય? આજે સિતાર હોય એ પોતે પોતાના તારની કડક આલોચના કરે, દૃષ્ટતા કેવી કહેવાય? આજે નદી હોય એ પોતાના કિનારોને વખોડે, કેવું કહેવાય? નદી કિનારાને તોડશે તો નદી જ નહીં, તળાવ બની જશે, ખાબોચ્યું થઈ જશે, સુકાઈ જશે. આજે વૃક્ષ મૂળની નિંદા કરે તો ચાલે? મૂળ વગર વૃક્ષ ઊંચું નહીં વધે, ફૂલે નહીં, ફાલે પણ નહીં. આજે સિતાર વગર તાર, તાર વગર સિતારની શું દશા થાય? એક દંડા તરીકે ઉપયોગ કરી શકીએ જો આપણને જરૂર પડે તો, બીજો કોઈ ઉપયોગ ના થાય એનો. તો આ મંદિરોએ આપણને ટકાવ્યા છે, એ મંદિરો એના દ્વારા આપણે ટકી શક્યા છીએ. આ મંદિરો આપણા ઋષિઓએ આપણને આપ્યા, એના કારણે આ ભારતની સંસ્કૃતિ એનો ક્યારેય નાશ થયો નથી. અને ત્રીજું પરિબળ, છેલ્લો આધારસ્તંભ એ છે સંત. સંત દ્વારા આ સંસ્કૃતિ એવી મજબૂતાઈ પ્રાપ્ત કરીને આજે ઊભી છે કે એના પાયા એ કોઈ હચમચાવી શક્યું નથી. અને આ વાત કેટલી સાચી છે એ આપણે બધા અહીંયા હિન્દુઓ બેઠા છીએ, આપણે બધા ભારતીયો બેઠા છીએ, તો એને સમજાવવાની આવશ્યકતા એ મને લાગતી નથી. કારણ કે આપણે બધા ભારતીય રહી શક્યા છીએ, આપણે બધા હિન્દુ રહી શક્યા છીએ ને, એનું શ્રેય એ આવા સંતોના ફાળે જાય છે. બુદ્ધથી આક્રાંત ભારતને શંકરાચાર્યએ બચાવ્યું. જો શંકરાચાર્ય ભારતની અંદર ના હોત તો ભારતની અંદર કદાચ એ બૌદ્ધ ધર્મ એ ફેલાઈ ચૂક્યો હોત. ત્યાર પછી તમે જુઓ તો જેને હનુમાનનો અવતાર માનવામાં આવે છે એવા મહારાષ્ટ્રીયન સંત સમર્થ રામદાસ, એણે પોતે મુસ્લિમોથી આક્રાંત થતા ભારતને બચાવ્યું. છત્રપતિ શિવાજી, એના વીર સરદારો અને બહાદુર માવળા સિપાહીઓની અંદર એમણે ધર્મના તેજ પૂર્યા અને એના દ્વારા આ સંસ્કૃતિ ટકી. એવું કહેવાય છે કે શિવાજી ન હોત તો સુન્નત હો જાત સબકી. જો શિવાજી ના હોત ને તો બધા જ એ આપણે હિન્દુ મટી ગયા હોત. પરંતુ એ શિવાજીને જેણે પ્રેરણા આપી એના મૂળની અંદર હતા એ સંત સમર્થ રામદાસ. તો આ સંસ્કૃતિ જે ટકી છે એ આ સંતોના દ્વારા ટકી છે. અને નજીકનું જ આપણે જોઈએ તો આપણું આ ગુજરાત, એની અંદર અત્યારે મોટાભાગની વસ્તી એ આપણા હિન્દુઓની છે. અને એની અંદર ભારતને જે પોતે પોતાની માતા માને છે એવા વ્યક્તિઓની છે, એના મૂળની અંદર કોણ છે? એના મૂળમાં છે ભગવાન સ્વામિનારાયણ અને એમના 500 પરમહંસો. તમને થશે કે કેવી રીતે? તો 1826 સાલની અંદર આપણા ગુજરાતની અંદર લોર્ડ બિશપ હેબર કરીને એક ખ્રિસ્તી પાદરી એ પોતે અંગ્રેજો દ્વારા અહીંયા મોકલવામાં આવેલો. આ ખ્રિસ્તી પાદરી કોઈ સામાન્ય નહોતો, એ ધર્મ તત્વજ્ઞાન સાહિત્ય અને સમાજ વિદ્યાનો જાણકાર હતો, કુશળ ચિત્રકાર હતો, સમર્થ લેખક હતો, પ્રભાવશાળી વક્તા હતો, કોઈ પણ વિચક્ષણ અને વ્યવહાર દક્ષ રાજકારણીમાં જે ગુણો અને બધા ગુણો આની અંદર હતા, અને એની સાથે સ્વધર્મ પ્રેમ અને ઈશ્વર નિષ્ઠા પોતાના ભગવાનમાં એને હતી. અંગ્રેજોને લાગ્યું કે આ માણસ આપણા ધર્મનો પ્રચાર કરવા માટે એકદમ યોગ્ય છે, અને એમણે એને ગુજરાતની અંદર મોકલ્યો કલકત્તાથી કે તમે ગુજરાતમાં જાઓ અને ત્યાં આગળ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરો અને બધાને આપણો ધર્મ આપી આવો. અને એ પોતે ત્યાં આગળ આવ્યો. એક રાજાના જેવી સુવિધાઓ અંગ્રેજોને પૂરી પાડતા એને પોતાની ડાયરીમાં લખ્યું છે કે હું જ્યાં જઉં ત્યાં દરેક મિલિટરીના ઓફિસરોને સૂચના આપી દેવામાં આવેલી કે આને જે વસ્તુ જોઈએ તમારે આપી દેવી, કોઈ પ્રશ્ન નહીં કરવાનો. આવી પ્રકાર આ બાદશાહી સન્માન સાથે ગુજરાતની અંદર આવ્યો. એને અહીંયા કલેક્ટર હતા ખેડામાં વિલિયમ્સ, એના દ્વારા ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાત ગોઠવાઈ. ભગવાન સ્વામિનારાયણ સાથે એની મુલાકાતનો હેતુ શું હતો? એ બિશપ એબર્ન એવું હતું કે હું ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરી દઉં, એટલે એના જે 20 લાખ અનુયાયી છે એ બધા મારા ધર્મના થઈ જાય, અને પછી કોઈ બીજું કાર્ય આપણે ધર્મ પ્રચાર પ્રસાર કરવા માટે કરવાનું રહેશે નહીં. હોશિયાર હશે એટલે એકને જ પકડવા માંગતો હતો. અને 26 માર્ચ 1825 ના દિવસે એની મુલાકાત થઈ ભગવાન સ્વામિનારાયણ સાથે. 4 એપ્રિલ સુધી રોકાવાનો હતો ખેડાની અંદર. એને થયું કે આ 10 દિવસનો જે મારી પાસે સમય છે ને, એ દરમિયાન હું ભગવાન સ્વામિનારાયણને મારી પાસે રાખીશ, એમને ધર્મની વાતો કરીશ, એમને પછી મારી સાથે મુંબઈ ફરવા લઈ જઈશ, ત્યાં મારા મિશનરીઓના જે માણસ એની સાથે મુલાકાત કરાવીશ, અને એમ કરીને એમને હું ખ્રિસ્તી બનાવી દઈશ. અને આ રીતે એ પોતે ત્યાં આગળ આવ્યો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના ભક્તો જોયા એણે, ભગવાન સ્વામિનારાયણનું પોતાનું વર્તન જોયું, અને એના મુખની અંદરથી ઉદ્ગારો સરી પડ્યા. આ બહુ કથા તો લાંબી છે આખો પ્રસંગ, પરંતુ અંતે પોતે બોલ્યો કે હાઉ લોંગ એ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધસ લવડ એન્ડ હોનર્ડ. કે ભગવાન સ્વામિનારાયણે જે આદર આ ગુજરાતમાં પ્રાપ્ત કર્યો છે એ પ્રાપ્ત કરવા માટે કોઈ ખ્રિસ્તી ધર્મગુરુને કોણ જાણે કેટલાય વર્ષો નીકળી જશે. અને એને લાગ્યું કે અહીંયા આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર નહીં કરી શકીએ. એ પોતે જેવો આવેલો ને એવો પાછો જતો રહ્યો. આજે ગુજરાત એ હિન્દુઓની વસ્તી વાળું છે એનું શ્રેય આ ભગવાન સ્વામિનારાયણને જાય છે. જો એ ના હોત ને તો આપણે બધા જ્હોન જેઠા મેરી મોહન થઈ ગયા હોત. પરંતુ એમણે પોતે આપણને બચાવ્યા, એમણે પોતે આ હિન્દુ સંસ્કૃતિને બચાવી. તો આ એક બહુ મોટી વસ્તુ છે. મંદિર હોય, શાસ્ત્ર હોય, પણ આવી જો આધ્યાત્મિક વિભૂતિ ના હોય ને, આવા જો એક સંત ના હોય ને, તો એ કાર્ય ટકતું નથી. તો સંત એ શાસ્ત્ર પણ રચે અને મંદિર પણ કરી આપે, અને એટલા માટે આ સંત એ બહુ આધારસ્તંભ મોટો છે. કદાચ આપણી પાસે શાસ્ત્ર ના હોય, કદાચ આપણી પાસે મંદિર ના હોય, પણ જો સંસ્કૃતિની પાસે એક સંત હશે ને પ્રમુખ સ્વામી જેવા, તો પણ ભારતીય સંસ્કૃતિ ક્યારે નાશ નહીં પામે. કારણ કે આવા સંત એ શાસ્ત્રોની અંદર પ્રાણ પૂરતા હોય છે. શાસ્ત્ર વાંચીને બહુ ઓછાને ભગવાનના માર્ગે ચાલવાની પ્રેરણા મળે, પણ એ શાસ્ત્રમાં લખેલું જીવન જયારે આપણને પ્રત્યક્ષ દેખાય ને, ત્યારે આપણને ચાલવાનું બળ એ મળતું હોય છે. શાસ્ત્રમાં બધા વિધિ વિધાન લખ્યા જ હોય, કેમ જીવવું કેમ રહેવું, છતાં પણ આપણે પાળી નથી શકતા. પણ એનું મૂર્તિમાન ઉદાહરણ સામે દેખાય ને તો એ પળાય. જેમ ટ્રાફિકની પુસ્તિકામાં ટ્રાફિકના બધા નિયમ તો આવે જ છે ને, છતાં પણ પોલીસ રાખવી પડે. કેમ કે ટ્રાફિકની પુસ્તિકા વાંચીને કોઈ ટ્રાફિકના નિયમ પાળતું નથી. પોલીસ હોય તો નીકળી જતા હોય, પછી પુસ્તિકાની તો શું દશા થાય. એટલે ત્યાં પોલીસ જોઈએ, એમ શાસ્ત્ર હોય, પણ એની સાથે એ સંત પણ હોવા જોઈએ. અને એ સંત એ આ સંસ્કૃતિને ટકાવે અને સંસ્કૃતિને પ્રસરાવે. મહર્ષિ અરવિંદ કહેતા કે પ્યોરિટી ઓફ વન મેન કેન સેવ ધ હોલ વર્લ્ડ. કે એક માણસ જો એવો શુદ્ધ હોય ને, આખી દુનિયાને પોતે બચાવે. આજે પ્રમુખ સ્વામી મહારાજે જગતના આધારરૂપ સંતની ભૂમિકા એ પોતે બજાવી રહ્યા છે. આ હું નથી કહેતો, પરંતુ મુનિ સુશીલ કુમાર જૈન ધર્મના બહુ મોટા આચાર્ય થઈ ગયા, અત્યારે તો કાળ ધર્મ પામી ગયા. પણ એમણે વાત કરેલી કે આપણી આ ભારતની સંસ્કૃતિને રામ અને કૃષ્ણ, નરસિંહ અને મીરા, કબીર અને નાનકે આવીને પોષી છે, સંવર્ધિત કરી છે, ટકાવી છે, બચાવી છે, આગળ વધારી છે. પરંતુ અત્યારે આપણે કળિયુગની અંદર એવા એક પુરુષને શોધી રહ્યા છે કે જે ફરીવારા ભારતીય સંસ્કૃતિને આગળ લઈ જાય, ફરીવારા ભારતની સંસ્કૃતિને ટકાવે. ભગવાનની દયાથી આપણને એવા પુરુષ મળ્યા છે, અને એનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજ. આ વાત એમણે પોતે કરી. તો આ સંત એ જગતને એ પોતે ટકાવતા હોય છે. પોલ બોટંગ જ્યારે 1988 ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા સન્માન થયું, અને એ વખતે પોલ બોટંગે વાત કરેલી તેના સંસદ સભ્યએ કે વિનાશના પંથે જતી અમારી સંસ્કૃતિને બચાવવા માટે અમારી આ પાર્લામેન્ટમાં તમારી ઉપસ્થિતિ અત્યંત અનિવાર્ય છે. એ લોકોને પણ લાગ્યું કે નહીં, સંત હશે તો આ સંસ્કૃતિ ટકશે. સત્યમિત્રાનંદ ગિરી, ભૂતપૂર્વ શંકરાચાર્ય, એમણે 1991માં જ્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીનો ઉત્સવ જોયો અમેરિકામાં, ત્યારે એમણે કહ્યું કે હવે અમેરિકાની અંદર ભારતીયો એ ઊંચું માથું રાખીને ચાલી શકશે, કારણ કે ભારતીયોની લઘુતા ગ્રંથિ તોડી નાખે એવો ઉત્સવ આ પ્રમુખ સ્વામી આજે અમેરિકાની અંદર ઉજવ્યો. એલ કે અડવાણી 1995માં જ્યારે લંડન સ્વામિનારાયણ મંદિરના ઉદઘાટનમાં આવેલા, ત્યારે એમણે વાત કરી કે હું લંડનમાં આવ્યો ત્યારે અહીંના પ્રસિદ્ધ અખબાર ગાર્ડિયન એને મેં ઉપાડ્યું, અને એ મંદિરની વાત આ ગાર્ડિયન છાપું કરતું હતું. અને ગાર્ડિયન છાપામાં લખેલું લંડનના મંદિર માટે કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ, કે હિન્દુ નિષ્ઠાનો એક જબરજસ્ત વિસ્ફોટ આજે બ્રિટનની ભૂમિ ઉપર થયો છે. અને મને આનંદ એટલા માટે થયો કે આ સમાચાર ભારતમાંથી પ્રસારિત થતા નહોતા, પરંતુ ભારતથી હજારો માઇલ દૂર એક બીજી સંસ્કૃતિ દ્વારા સમાચાર પ્રસારિત થતા હતા. તો જુઓ, આ સંત દ્વારા સંસ્કૃતિ આટલી હદ સુધી એ મજબૂત થતી હોય છે. તો આ ત્રીજો પણ આધારસ્તંભ આપણી સંસ્કૃતિની પાસે છે, અને આ ત્રણ, શાસ્ત્ર, મંદિર ને સંત, એ ત્રણ આધારસ્તંભ એવા આપણી પાસે છે કે જેનાથી આ સંસ્કૃતિ પોતે ટકી છે, આગવી ઓળખ સાથે ટકી છે. અને આ ત્રણેય પાયાને ભગવાનનો આધાર છે ને, એટલે આ સંસ્કૃતિ એ શાશ્વત રહેવાની છે. કારણ કે શાસ્ત્રો છે એ ભગવાનના છે, મંદિરો છે એ ભગવાનના છે, સંતો છે એ ભગવાનના છે, અને ભગવાન શાશ્વત છે. માટે આપણી આ ભારતીય સંસ્કૃતિ એ પણ શાશ્વત રહેવાની. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે પશ્ય દેવસ્થે કાર્યમ ન જજાર ન મ્રિયતે, કે જુઓ, ભગવાનનું કાર્ય કે નાશ પણ નથી પામતું અને જીર્ણ પણ નથી થતું. તો આવી એક સંસ્કૃતિ આપણી પાસે છે, એને આ શાસ્ત્રોએ, આ મંદિરોએ અને આ સંતોએ ટકાવી છે. હવે આ તો આપણે વાત સાંભળી, પરંતુ એને ટકાવવા માટે છેલ્લે એટલું કહેવાનું કે આપણે પણ થોડો પ્રયત્ન એ કરવો. તો આપણે કેવી રીતે પ્રયત્ન કરી શકીએ? તો જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, તે ભગવાનના જે શાસ્ત્ર હોય, એ શાસ્ત્રનું રોજ એક પાનું જો આપણે વાંચીશું ને, તો સંસ્કૃતિના પાયાની અંદર એક મુઠ્ઠી સિમેન્ટ આપણે નાખ્યો કહેવાશે. કહેતા કે એની થોડીક પણ આપણે મજબૂતાઈમાં આપણો પણ ફાળો ગણાશે. જે ભગવાનમાં આપણે માનતા હોઈએ, એ ભગવાનના મંદિરની અંદર અઠવાડિયે એક વાર પણ જો આપણે જવાનું રાખીશું ને, તો આપણી આ સંસ્કૃતિ માટેની એક મોટી સેવા થશે. અને જે સંતમાં આપણને શ્રદ્ધા હોય એ સંતના સમાગમની અંદર પણ આપણે અવારનવાર જવાનું રાખીશું અને એના આદેશ પાલન કરવાનું રાખીશું તો એ આ સંસ્કૃતિની આપણે એક મોટી સેવા ગણાશે. તો આવા ત્રણ એક ઉન્નત આધારસ્તંભ ઉપર આપણી સંસ્કૃતિ ઊભી છે, એને આપણે વધારે ને વધારે મજબૂત કરાવી અને આપણે પણ એનો સારામાં સારો લાભ લઈને આપણે પણ એ અમર પંક્તિમાં ભળી શકીએ એવી પ્રકારે જીવન ઘડવાનું બળ આપણને પણ મળે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.
2: તો હવે શું ક્યાં આગળ છે? શ્રી કૃષ્ણ ભગવાન હમણાં જન્માષ્ટમી ઉત્સવ ગયો અને બધા જન્માષ્ટમી ઉજવી, દેશ વિદેશની અંદર કરોડો હિન્દુએ ઉજવી જાત જાતની રીતે. એ બધા પોતપોતાની રીતે ઉજવે છે. કેટલાક બધા પારણે ઝુલાવે છે અને પેલું બોલે છે આરતી કરીને, પછી સોનાના બોર ઝૂલે, સોનાના બોર ઝૂલે એ રીતે બોલે છે. કેટલાક જુગાર રમે છે. કૃષ્ણ જન્માષ્ટમી એટલે જુગાર રમવાનો પવિત્ર દિવસ, આ સંશોધન થયેલું છે. આ બધું ચાલે, તમે ખેલ જુઓ, દુનિયાના બધા ખેલ જોવા જેવા છે. એટલું પરવર્ઝન થયું છે જેની કોઈ કલ્પના ના કરી શકો. આ તમારા ગરબા અને કડી કરી નાખી છે, કડીની બાપ કરી નાખ્યો છે. જાચવજો ભાઈઓ, સાવધાન. આ ગરબા એ ગરબા છે કે મૃત્યુનું આ ધામ છે. આ બધું આ ટાઈફા એમાંથી થાય છે. બધા જાત જાતના બધા ગરબા નીકળ્યા છે. આ ગણપતિ, એ ગણપતિ પેલા આપણે તિલક, બાલ ગંગાધર તિલકે શરૂ કર્યા હતા ભારતની એકતા માટે. સુરતની અંદર મેં હમણાં 2 વર્ષ પહેલા હું ગયો હતો, 25,000 ગણપતિ પધરાયા હતા, 25,000 પ્લેસીસ પર. અને રાત્રે તમે નીકળો તો તમને એમ લાગે કે ઓહો, ગણપતિ દેવજણ સર્વસ્વ છે, ઓહો બધા ભક્ત થઈ ગયા ગણપતિના. પણ પછી હું થોડું ઓબ્ઝર્વેશન કરતો હતો, એક ઠેકાણે ગણપતિ પધરાવેલા, અહીં ગણપતિ પધરાયા છે, આમ સ્ટેજ જેવું બાંધ્યું છે અને પાછળ પત્તા રમે. મેં કહું જોઈ લો ગણપતિ. તો મને એક ભાઈએ કહ્યું કે આમાં તમારે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી, આ તો હજુ સામાન્ય છે. કે કેમ સામાન્ય છે? કે આ ગણપતિનું વિસર્જન કરવા જાય ત્યારે દારૂ પીને જાય છે. ગણપતિ દારૂથી રાજી થાય. લે, આ ધંધા કર્યા છે તમે જાત જાતના. કે વેર આર વી ગોઈંગ? ધર્મને નામે એટલું બધું દંગલ ચાલ્યું છે એટલે લોકોની શ્રદ્ધા ઉડતી જાય છે. લોકોને મંદિરમાં શ્રદ્ધા ઉડતી જાય છે અને અમારા જેવા ભગવાનમાં શ્રદ્ધા ઉડતી જાય છે. મારી ઉડી ગઈ હતી, તમારી વાત નથી. હું જયારે નાનો હતો ને ત્યારે આ બધા સાધુને જોતો તો મારા મનમાં એમ થાય કે આ લોકો લાડવા ખવાય છે, કોઈ ધંધો નથી. આ લોકોને બધાને મિલિટરીમાં ત્યાં મોકલવા જોઈએ બોર્ડર ઉપર. હવે આમ તો લડી શકવાના તો છે નહીં, કારણ કે એવું એમનું કે જીવન નથી ઘડાયેલું. એટલે એ લોકોને ત્યાં જાજરૂ સાફ કરવા મૂકવા, કે કઈ પીરસે મિલિટરી વાળા માણસે પીરસવાનું હોય તો. આ મારી માન્યતા હતી. કારણ કે આપણે બધું એવું કેટલું જોતા હોઈએ છે, પણ પાછું કેટલાક એવા હોય છે આમાં તકલીફ શું થઈ છે. આ એક તંત્ર એવું છે કે આમાં કોઈ તમારે ચાવી બનાવવી હોય તો લાયસન્સ, વાયર કાપવા હોય તો લાયસન્સ, અને આ અત્યંત કલ્યાણનો માર્ગ સાધુ ને એમાં કોઈ લાયસન્સ જ નહીં. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાની અને ગમે તે કરી શકે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા આ મોટું કામ છે. અને એની બડી કેન બીકમ એ સર્જન, કારણ કે એને ભગવાન કરવાના, બીજું કાંઈ કરવાનું નહીં. ભારતવર્ષમાં હું ઘણી વાર લોકોને કહું છું, ઘણા કહે કે બેકારી છે. મેં કહું બેકારી છે જ નહીં, તમને કમાતા નથી આવડતું. તમારે કમાવું હોય ને ભારતની અંદર કશું કરવાની જરૂરિયાત નથી. તમે ભગવા લુગડા લઈ લો, થોડી દાઢી વધારો અને 2-4 શ્લોક મોડે કરો અને એના એ શ્લોક બોલ્યા કરો. કોઈ પૂછતું નથી, લોકો કોઈ શ્લોક સાંભળતા જ નથી. તમારા લગ્નમાં ગમે તે તમે ગુજરાતી બોલો, શ્લોક જેવું બોલો ને તો તમે કે લગ્ન પાસ. આવું બધું તંત્ર ચાલે. એટલે લોકોને ધર્મમાં શ્રદ્ધા ઉડી જાય છે. પણ અમુક માણસો સાચા છે નથી એવું નહીં, તો એ સાચા માણસો આ વાત કરે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન સાચા જ હતા. યાદ રાખો, વિશ્વની અંદર હિન્દુ ધર્મના ગ્રંથો જે પ્રચારને પ્રસારને પામ્યા છે એની અંદર વધારેમાં વધારે પ્રચાર કોઈ પણ ગ્રંથનો થયો હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. એ જ્ઞાન સનાતન જ્ઞાન છે. યાદ રાખો, ઇટ અપીલ્સ ટુ એવરીબડી ઓન ધીસ અર્થ. એ ડોક્ટર હોય, એ એન્જિનિયર હોય, એ વકીલ હોય, એ મોટેલ વાળો હોય, એ હોટેલ વાળો હોય, એ મિનિસ્ટર હોય, ઇટ ટચીસ એવરીબડી. કારણ કે દરેકે માણસ બનવાનું છે અને પછીથી આગળ પણ વધવાનું છે. તમે ડોક્ટર થયા એટલે પતિ જતું નથી, એન્જિનિયર થયા એટલે પતિ જતું નથી, મિનિસ્ટર થયા એટલે પતિ જતું નથી. યુ હેવ ટુ બીકમ એ મેન. માણસ તો છો જ, તો એ બધી વાત એની અંદર આપી છે. અને માણસ બનવાથી પછી આગળ જવાનું છે, એનું માર્ગદર્શન આપ્યું છે એની અંદર. એ ગ્રંથના રચયિતા શ્રી કૃષ્ણ ભગવાન, ઉપદેશક લખનાર તો વ્યાસજી હતા, પણ એ શ્રી કૃષ્ણ ભગવાને સુખની વ્યાખ્યા કરી છે. કરોડો માણસ વિચારે છે, તમે ના વિચારશો. તમને કંઈક પેટમાં દુખતું હોય તો જોજો, અહીં તો સારું છે બધું તમારા અમેરિકામાં તો, પણ દેશમાં જે રહીને

0: એને શું ફોલો કરવાનું? ફોલો કરો શ્રીકૃષ્ણ ભગવાનને. તો શ્રીકૃષ્ણ ભગવાને સુખની વ્યાખ્યા આપી છે, એ વિચારો. જેનું આટલું લોકો પ્રમાણ કરે છે, જેના લાખો મંદિરો છે, જેનું આટલું લોકો એનું અર્ચન પૂજન કરે છે, જેના ગીતા ઉપર કેટલા પ્રવચનો થાય છે, જેના ચરિત્રનો ગ્રંથ ભાગવત એની કેટલી કથાઓ થાય છે. તમે આ શ્રાવણ મહિનામાં નીકળો ભારતની અંદર, ગામડે ગામડે કથાઓ ભાગવતની કથાઓ થતી છે, હજારોની સંખ્યામાં બધી કથાઓ થતી છે. લ્યો, અને શ્રાવણ મહિનામાં નહીં, આખું વરસ થતી હોય છે.
1: બાબા છેલ્લા 11 દિવસથી આપ રાજકોટના તમામ સંતો ભક્તોને લાભ આપી રહ્યા છો. રોજ સવારે પૂજામાં સભામાં આપનો અનહદ લાભ બધા પામી રહ્યા છે. પૂજા પછી પણ સ્વામી આપ હાથ જોડીને એક એક ગરીબ ભક્તને વ્યક્તિગત મળો છો. જાણે અમને સૌ કોઈને વ્યક્તિગત મળતા હોય એવી સુખદ અનુભૂતિ તમામ સંતો ભક્તોને થાય છે. છતાં બાપા, સહેજે સહેજે તમામ સંતો ભક્તોને આપને વ્યક્તિગત મળવાની પણ ઈચ્છા રહે છે. હજુ ઈચ્છા રહે કે બાપા મળે, સામેથી બોલાવે, માથે હાથ મૂકે, અમારી સમસ્યા કે અમારા પ્રશ્નોની વાત સાંભળે, આવી ઈચ્છા રહ્યા કરે છે. પણ સ્વામી, આપની ઉંમર જોતા, આપનું સ્વાસ્થ્ય જોતા અને હરિભક્તોનો સંતોનો સમુદાય જોતા એવું લાગે છે કે બાપાને બીડો નથી આપવો. પણ પાછા કેટલાક સંતોને અને કેટલાક હરિભક્તોને લાભ લેતા જોઈએ છીએ કે એમને લાભ મળે છે, એટલે અમને પણ થાય છે કે એમને મળે તો અમે કેમ બાકી રહીએ. અને ક્યારેક બળતરા પણ થાય છે કે અમે રહી ગયા તો બાપા દૂર રહીને પણ આપની ભેગા રહેતા હોય એવી પ્રતીતિ કરી કે આવે, એવો આનંદ અમે કઈ રીતે લઈ શકીએ. સત્પુરુષનો લાભ એ લોકોની વ્યાખ્યા હોય કે નહીં, આપ સત્પુરુષના લાભને કઈ રીતે સમજાવો છો? બાપા, આવતીકાલે તો આપ અહીંયાથી બોચાસણ પધારી જશો, પણ ન કેવળ બોચાસણ, વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ છતાં પણ અખંડ અમારી સાથે જ છો એવી અનુભૂતિ કરી તે થાય, આપ અમારા હૈયામાં અખંડ રહો એવો લાભ અમે કઈ રીતે પામી શકીએ? સત્પુરુષનો લાભ લેવાની સાચી રીત આપના મુખેથી જ સમજવી છે, એવા રૂઢા આશીર્વાદથી કૃતાર્થ કરો પરમ પૂજ્ય સ્વામીશ્રી.
2: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર

પાસે ને દૂર, એ તો દૈહિક છે, પાસે રહેવું દૂર રહેવું. પણ શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પર ની આજ્ઞામાં રહેવું એ પાસે થાય. તમે ભલે લાખો માઇલ દૂર હો, ચંદ્રો પર હો, ગમે ત્યાં હો, પણ તમે આજ્ઞામાં રહો. એટલે શ્રીજી મહારાજ ગુરુ પરંપરા જે રીતે રાજી થાય એ રીતે તમે મનમાં ધારો. તો પાસે નથી ને દૂર નથી, કારણ કે જોડાણ તો મનથી છે. દેહ તો ગમે ત્યાં હોય તો મનથી જોડા, તો મન તો તમારી પાસે જ છે. અને એને ભગવાન સંતોમાં જોડી દેવું એ મુદ્દો છે. દેહ કરીને તો જો આપણા અમેરિકા અને બધા હરિભક્તો કેટલા દૂર રહેશે, ક્યાં ક્યાંય રહે છે, પણ તો એ મનથી જોડાણ છે. અને વિશેષ તો બહુ મોટા મોટી એવા

0: के जो अब महिला वर्ग हमारे साथ कोई दिवस जोड़ा नहीं, मरवा नहीं, दर्शन नहीं दूर, पर ये लोगों के इधर लाभ ले तुम्हारा करता बाजार लाभ कोई प्रश्न नहीं। तो मन क्या से मन जोड़ा, मन थी जोड़ा से तो मन भगवान सदवर है। तो गमे त्या हो तो अब भेगा मन जो मूर समझवानी बात है कि आप मन क्या है तुम्हारा भगवान ने संतोवा है। तो गमे त्या हो दूर हो कोई प्रश्न नहीं, पर भेगा रहता है ये अने मन तुम्हारे क्या फरत हो रखड़त हो थत है तो पास दूर क्या समझ है। पास श्री जी महाराज पोते बात करें मारा नवा खबा सुखा महाराज था। सुखा महाराज ये महाराज भी भेगा रही ने 150 मन साकर खाई गया एटले एटला लाडो एटला एने 150 मन साकर एमांथी माफ काढ़ी लेव કે કેટલા લાડુ ખાધા છે ને કેટલું કર્યું છે। તો એ મહારાજ અને મહારાજને વાત કરે મહારાજ તમે બહુ છેટે છેટે જાઓ છો કચ્છમાં ભુજમાં જાઓ છો પણ મારી કામે કેમ આવતા નથી, મારે કે આવીશું આવીશું ધીરજ રાખ। તો એ મહારાજ ઉતાવળા કર્યા કરે વાત મહારાજ। પછી એકવાર તો મહારાજને એ બાજુ જવાનું હતું રણપુર બાજુ, તો મહારાજ કે હવે ક્યાં વાસ કરું છું, તો કે આ સુખા મહારાજ બહુ વિનંતી કરતા હતા એટલે આપણે આપણે ત્યાં જઈએ। અને મહારાજ સુખા મહારાજને વાત કરી કહેવડાયું કે અમે આવવાના છીએ। તો એ કે હું તો આમ તો કહેતો હતો મારા સાચે સાચા આવી ગયા છે। તો પછી દીકરા જોડે કહેવડાયું કે મહારાજ આવ્યા અને દ્વારે આવ્યા, તો એ મહારાજ કે સુખા મહારાજ નથી બહાર ગામ ગયા છે એટલે મહારાજ સાક્ષાત પધાર્યા પોતાના ઘરે। અને મહારાજને શું જોઈતું હતું, ખાલી આવકાર હોય એમને કોઈ પદાર્થ બધા અપેક્ષા નથી, પણ તો એ રહી ગયા। તો મહારાજ પછી મહારાજ જાણતા હતા બધું, તો મહારાજ કહે સુખા મહારાજ નહીં સુકા મહારાજ ઉપમા આપી કે આવું। તો જો પાસે ને દૂર અને કોઈ પ્રશ્ન જ નથી, આપણે બધા જાણીએ છીએ તમારું મન ભગવાન પાસે હોય તો તમે ગમે ત્યાં હોય તો ભગવાનની પાસે સુધી ફેરવીએ, નહીં તો ભગવાનના ખોરામાં ભગવાનની આજુબાજુ રહો। તો મન ના હોય તમારે તો કોઈ કામનું નથી, તો મન મુખ્ય છે। મન જ્યાં હોય તો રાતના હોય દિવસ હોય છેટે હોય પાસે હોય બધું ગમે ત્યાં હોય તો મન ભગવાન સન્માન લાગ્યું રહે તો તમે પાસે જ છે, અખંડ પાસે જ છે, કંઈ આવવા જવાની વાત જ નથી। એટલે એ રીતે આપણે રહીએ તો મહારાજ અને બધા મહારાષ્ટ્રથી લઈને આપણે જોઈએ ઇતિહાસ જોઈએ એટલે જે ભગવાનની પાસે મનથી રહ્યા છે એનું નામ ગવાયું છે, આપણે ગાઈએ છીએ અને આપણે કહીએ છીએ. નહીં તો આજુબાજુ પાસે આટા મારતા હોય તો છેટે છેટે. એટલે જો મન તમારું ક્યાં છે એના ઉપર બધું આધાર છે. સદાન સંત
1: બાપા, આપે આશીર્વાદમાં કીધું છે કે આજ્ઞામાં રહેવાનું અને મન પાસે રાખવાનું છે, પણ આપ જ ઘણી વાર કહો છો કે મનજી કાકા બહુ ભારે છે, મન અમારું કંટ્રોલમાં નથી રહેતું, એટલે તો અહીંયા આવીએ છીએ. એટલે અમારા પુરુષાર્થની અંદર પણ સફળતા જોઈએ એવી મળતી નથી, તો મન આપની પાસે કેવી રીતે રહે એ ઉપાય પણ આપે જ બતાવવો પડશે. મન આપની પાસે રહે એવું કરીએ તો મન આપની પાસે રહીને આપના આજ્ઞાનું યથાર્થ પાલન કરી શકીએ.
0: શ્રીજી મહારાજની અને સંતોની એવી આજ્ઞા એ મનમાં, એમને મનમાં જે હોય એ રીતે જીવન વિતાવીએ તો સદાય ભગવાન તમારી પાસે જ છે. અને તો છેટે છેટે છેટે મહારાજની આજ્ઞા મારું
1: આજ્ઞામાં રહેવા એવા આશીર્વાદ આપજો.
0: હા,
1: અમે થોડો પુરુષાર્થ કરશું. આપ હંમેશા બાપાની જન્મજયંતિમાં બોલતા કે 99% કામ આપે કરવાનું છે, 1% જ અમારા ભાગે રાખ્યું છે, પણ જે 1% કરવાનું છે એ 99% જેવું લાગે છે. એટલે આપ લટકું કરીને બાપા એવું સુખ આપી દો અમારા રાજકોટના અહીંયા સભામાં ઉપસ્થિત બધા જ હરિભક્તો આપની પાસે જ હોય અને એવી યથાર્થ આજ્ઞાનું પાલન કરી શકશે ને બાપા. બધાને સાથે આમ બધાની ઈચ્છા છે ભેટવાની, આપને મળવાની. હવે આપ બધાને આશ્લેષમાં લઈ લો, બાહુપાશમાં લઈ લો, તો આજે છેલ્લા દિવસે બધાને મળ્યા એવું સુખદ અનુભૂતિ થઈ જાય. શ્રી સ્વામી

0: પુરુષોત્તમ બોલ્યા પ્રીતે, શ્રીનગરમાં શ્રીહરિએ હરિજનો પાસે વાત કરતા કહ્યું, અનંતકોટી બ્રહ્માંડ સુખ સત્સંગ આગળ લુખા છે. હવે અનંતકોટી બ્રહ્માંડનું સુખ આ પૃથ્વીમાં જ કેટલું સુખ છે, અમેરિકા ને જર્મની. હવે પૃથ્વીનું સુખ પાર આવ્યું નથી તો આખા બ્રહ્માંડનું સુખ તો ક્યાંથી પાર આવે. અને એવા અનંતકોટી બ્રહ્માંડનો સુખ સત્સંગ આગળ લુખા છે, એ કેવી વાત. આ જો વાત બરાબર સમજાય તો આપણને કેટલું બળ મળે, કેટલું. શ્રીનગરમાં શ્રી હરિજનો પાસે વાત કરતા કહ્યું, અનંતકોટી બ્રહ્માંડનો સુખ સત્સંગ આગળ લુખા છે. સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. તે સુખ સુખના દરિયા, હવે એમાં ક્યાંથી એક ટીપુઈ પણ ક્યાંથી દુઃખ આવે. એટલે મહારાજે કહ્યું, સત્સંગથી એવું ફળ મળે છે કે ક્યારે ભિખારી થવું પડે નહીં. સંસારના મુથ્યા સુખ માટે કરોડો દુઃખ સહન કરાય છે. સત્સંગના અરે સંસારના મિથ્યા સુખ માટે કરોડો દુઃખ સહન થાય કરાય છે. તેમ સત્સંગ કરવામાં દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હવે આમ બીજી રીતે જોવા જઈએ તો એ સુખ પણ દુઃખમાં ફરી જાય સમજણથી. પણ ધારો કે માની લે કે સત્સંગથી સત્સંગમાં તેમ સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન કરવા. આનંદ શબ્દ વાપર્યો છે. મોડું બગાડીને આમ ઢીલું મોડું દુઃખી થઈને એવું ન કરવું. તેમ સત્સંગ કરવા દુઃખ પડે તો આનંદથી સહન કરવા. હરિની સાથે અચલ સ્નેહ કરે, હરિની સાથે અચલ સ્નેહ કરે તે સમાન જગતમાં કોઈ હરિભક્ત નથી. મુદ્દો આવી ગયો, એ ભગવાન સાથે જોડાણ થઈ ગયું તો એનાથી કોઈ મોટો હરિભગત નથી. સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારી રહી શકાય નહીં. એટલે મારાથી સત્સંગના આશ્રય વિના. સત્સંગ હોય તો બરાબર છે, સત્સંગ ન હોય તો સત્સંગના આશ્રય વિના સંસારમાં રહીને તેનાથી ન્યારું રહી શકાય નહીં. એ તો છે જ, સત્સંગ જ મોટો આધાર છે. સત્સંગની સેવી સમજણ છે બધી, અને સીધું ભગવાન સાથે સંબંધ ધરાવે છે તો એનાથી કોઈ મોટી વાત નથી. જેણે સત્સંગ વિના બીજા કોઈને વાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી. જેણે સત્સંગ વિના બીજા કોઈને વાલા રાખ્યા નથી તે સંસારમાં રહેવા છતાં લોપાતા નથી. સ્વાભાવિક છે, ભગવાનનું કેટલું બધું બળ, કેટલું બધું હોફ, કેટલું બધું મળે ને તે એ લોપાય જ નહીં. સંસાર રહેવા છતાં લોપાતા નથી. શ્રીહરિએ હરિભક્તો પ્રત્યે પત્રમાં લખ્યો, અમારે તો સૌ હરિજનને બ્રહ્મરૂપ કરવા છે એટલો જ મનમાં વિચાર રહ્યા કરે છે. તે માટે વિચારીએ છીએ, અમે જે કંઈ ચરિત્ર કરીએ છીએ તે પાછળ પણ જીવને બ્રહ્મરૂપ કરવાનું તાન છે. ભગવાન તો સર આખા ને આખા મહારાજ દિવ્ય છે, એટલે એમાં તો કોઈ પ્રશ્ન રહે નહીં. એટલે એ જે કંઈ કરે છે અથવા નથી કરતા, બધું દિવ્ય છે. અને મહારાજનો મૂળ મુદ્દો કે અમે બધી ક્રિયા કરીએ, ચરિત્ર કરી છે, એનું કારણ કે તમે બધા ભ્રમરૂપ થાવ એટલું જ પ્રયોજન છે, બાજુ બીજું કોઈ આશય નથી, બીજો કોઈ સ્વાર્થ નથી. પીજમાં ઝવેરીદાસના ભવનમાં હરિએ વાત કરતા કહ્યું, સંતો હરિજનો અલૌકિક છે. હવે આ દ્રષ્ટિ પામવા માટે જે અત્યારે હમણાં એક પત્રમાં લખ્યું છે, આ જ વાત લખી છે કે સંતો હરિજનો અલૌકિક છે, તેમાં કોઈ દૈહિક દોષ જણાય તો ક્યારે તેનો અભાવ ન લેવો. હવે દેહનું તો કંઈ ગણતી નથી આત્મા સામે, એટલે દેહનું કંઈ અવગુણ દેખાય તો એમાં બધું બહુ લઈ લેવું એવું ન રાખવું, જતું કરવું છે જ નહીં એવી ગણવી. જેમ પોતાના દોષ હોય અને આપણે દેખાય જાણીએ બધું કરીએ તો આપણે એને બહુ ધ્યાન આપતા નથી, સોસો કરીએ છીએ કે ભલે હે ભગવાન મળ્યા છે એટલે બધું સમી જશે ટળી જશે. તો જેમ આપણા દોષો માટે આપણને કોઈ ગણતરી નથી, તેમ હરિભક્તો સંતો હરિજનો લૌકિક છે અલૌકિક છે, તેમાં કોઈક દૈહિક દોષ જણાય તો ક્યારેય તેનો ભાવ ન લેવો. ક્યારેય તો અથવા અથડાતા હોય, દેખાતા હોય દોષો બધા, પણ તો એ મહારાજે કહ્યું કે આજ્ઞા જ કરી દીધી કે ક્યારેય તેનો ભાવ ન લેવો. એમાં કારણ છે, એક અભાવ મનમાં કોઈ માટે હોય તો એનું મલ્ટિપ્લિકેશન થાય, એનું બધું ગુણાકાર થાય અને વધારે વધારે દોષ દેખાય, વધારે વધારે. એટલે મહારાજે સ્ટોપ કહી દીધું, અહીંથી જ બંધ કહી દેવાનું, તો આગળ વધે નહીં. એટલે ક્યારે એને દોષ દેખાય નહીં, ક્યારે તેનો ભાવ ન લેવો. જો ભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે, અને જો અભાવ લે તો તેનું ફળ અવશ્ય ભોગવવું પડે. એટલે ભોગવ એ અભાવ ગુણમાં પડ્યો એટલે બીજું કાદોમાં કચરામાં પડ્યો અને એને ફળ ભોગવવું પડે, એટલે એમાં ને એમાં ડૂબતો જાય. જે આ નિયમ નથી રાખતા તેને વિમુખ જાણવા, એટલે આ નિયમ અવશ્ય પાડું કે હરિભક્તોનું કોઈ દૈહિક દોષ દેખાય એને ગણવાની એને ભૂલી જો મનમાં લેવું જ નહીં. એ રીતે જેમ આપણા દોષો મનમાં લેતા નથી, જે આપણા મિત્રો હોય જે હોય એનો દોષ લેતા નથી, દેખાય ખરા પણ લેતા નથી, એવી રીતે સંતો હરિજનો દૈહિક દોષ દેખાય તો ગ્રહણ ન કરવા, અને ગ્રહણ કરે તો મહારાજ એને વિમુખ કહ્યું. પીજમાં સિંહરી કહ્યું, સત્સંગ મળ્યો એ ભવસાગરનો કાંઠો છે, અનંત અનંત જન્મથી કૂટા થયા ફર્યા છે, કાંઠો જળતો જ નથી, પણ જે આ સત્સંગ એ ભવસાગરનો કાંઠો છે. એન્ડ પતી ગયું, એને સત્સંગ મળ્યો એનું બધું મોક્ષ સુધી બધી વિઘન આવે એવી ગોઠવણ મહારાજે કરી છે. પીજમાં સિંહરી કહ્યું, સત્સંગ મેળવે ભવસાગરનો કાંટો છે, તેમાં સાવધાનપણે રહેવું. બસ ભવસાગર કાંટો ખરો પણ સાવધાનપણે રહેવાની વાત કરી. સાવધાનપણામાં શું વાત કરી, તીર્થ જપ તપ કરે તો પણ ભવથી છૂટાય નહીં. આ બધું બધા સાધનો, જેટલા બધા સાધનો લખ્યા છે એ બધા કરે તો પણ આ ભવથી છૂટાય નહીં. કેટલી મોટી વાત છે. અને આ સત્સંગની સમજણ આવે તો કેટલું મોટું ફળ મળે છે. સત્સંગ વિના કોટી ઉપાય પણ બ્રહ્મલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે નહીં, મટે તેમ નથી. બધું સત્સંગ વિના કોટી ઉપાય કરે, કરોડો કરોડો ઉપાય કરે પણ ભ્રમલોક સુધી પહોંચે તો પણ ભવનો રોગ મટે તેમ નથી. એટલે બીજા પુરુષ પ્રયત્ન કરીને બ્રહ્મલોક સુધી પહોંચે પણ ભવરોગ તો મટે જ નહીં. એ ભવરોગ માટે શ્રીજી મહારાજનો જ આશરો, શ્રીજી મહારાજ ધામધાઈ મુક્ત એનો આશરો કરે તો જ તમારે ભવસાગરથી પાર થાય. સિંહરી અલક રાજાને સત્સંગનો મહિમા કહેતા કહ્યું. મહારાજ પોતે જ વાત કરે છે સત્સંગનો મહિમા હે. સત્સંગથી જે મતિ થાય છે તે અષ્ટાંગ યોગથી પણ ના થાય. અષ્ટાંગ યોગ તો સર્વોપરી કહેવાય. અષ્ટાંગ યોગમાં કંઈ બાકી રહે નહીં. બધી દેહની શુદ્ધિ, મનની શુદ્ધિ બધુંથી પર થાય તો અષ્ટાંગ યોગ સદાય. તો મહારાજ કહ્યું કે અષ્ટાંગ યોગથી પણ ના થાય. સત્સંગે જે મતિ થાય તે અષ્ટાંગ યોગથી પણ ના થાય. એ મહારાજ સ્વામી નથી, હાજર નથી તો બધું ગતિ રોકાઈ જાય. પણ અષ્ટાંગ મહારાજ સ્વામીનો જોગ એ તો અષ્ટાંગ યોગથી પણ પર છે. એટલે મહારાજે કહ્યું કે જે મતિ સત્સંગથી થાય એ મતિ અષ્ટાંગ યોગથી પણ ના થાય. બીજા બધાય સાધનનું ફળ તે સત્સંગ છે. બીજા બધાય સાધનનું ફળ તો સત્સંગ સુધી પહોંચે તો જો મારે અનંત બ્રહ્માંડનો રાજા હોય. અનંત બ્રહ્માંડનો રાજા એટલે કેટલી સાહેબી, કેટલું સત્તા, કેટલી પાવર, કેટલું બધું હોય. તો મારે સત્સંગ ના હોય તો એનું જીવન અલેખે છે. તો સત્સંગનો કેટલો મહિમા છે, સત્સંગનો અપાર, સત્સંગની વસ્તુ. એટલે સત્સંગ એટલે શ્રીજી મહારાજનો આશરો, શ્રીજી મહારાજનો ભવ્ય આશરો હોય તે સત્સંગ. આવા સત્સંગની વાત કરે. બીજા સત્સંગ તો બધા વ્યાખ્યા બધા ઘણી બધી કરે છે અને બરાબર છે એને માટે. પણ આ વ્યાખ્યા શ્રીજીમાંનો આશરો કરો એ સત્સંગ, તે એનાથી મોટી કોઈ વાત નહીં.
1: બાળકોએ ગુજરાતી બોલ્યા એકદમ સ્પષ્ટ અને બધાને સમજાય એવું બોલ્યા. અમારા દેશમાં આવું ના બોલે. બહુ અહીંના બોર્ન છે, ધેર ઓલ બોર્ન હિયર. તો જો બધું ધ્યાન આપે, કાર્યકર ધ્યાન આપે, શિક્ષકો ધ્યાન આપે તો આવી રીતે પરિણામ સુંદર આવી શકે. એટલે આ બહુ સારું કહેવાય. કેમ કે આપણું બધું સાહિત્ય ગુજરાતીમાં છે અને એની જે મજા આવે ગુજરાતીમાં એને ટ્રાન્સલેશન કરો પણ એમાં મજા ના આવે. ગુજરાતીમાં જે થાય એ બહુ ટોપ થાય. એટલે એને સમજાય, બીજાને સમજ પડે. અને આ સત્સંગ કરાવવું હોય તો સહેલું પડે. હવે સંપની વાત. એક પારધી હતો એટલે શિકારી, એ શિકારી શું કહેવાય, હન્ટર, એક હન્ટર હતો તો એ બધા એકવાર જોયું કે આ ટોળું છે, પિજનનું ટોળું છે, તો એને જાળ નાખી. જાળમાં એવી રીતે ખાય કે બધા ફસાઈ ગયા, જાળમાં બધા ફસાઈ ગયા, અને પછી ફાંફા મારવા લાગ્યા, કેમ કે જાળ ભારે હતી અને એમાં નીકળાય એવું જ નહોતું. પછી યોગી બાપા કે એક હોલા, એક સુપ્રિન્ટેન્ડન્ટ હોલો હતો, એને જોયું, એને વિચાર કર્યો અને બધાને આજ્ઞા કરી કે આપણે જોરદાર જોર કરીને એક જ સાથે ઉપડીએ, એ વારા ફરતી નહીં, એક સામટા જોર કરીએ અને ઉડીએ અને એક જ દિશામાં જઈએ, એ આજ્ઞા કરી. એટલે બધાએ જોર કર્યો અને ઉડ્યા અને ઝાડ ઉપર જાર લાવી દીધી અને પછી નીચેથી નીકળી ગયા અને જાર એમને આમ ઊભી રહી. તો જો આ યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ, તો જો આ લોકો આ તમારી યુનાઇટેડ સ્ટેટનું આ સૂત્ર છે, યુનાઇટેડ વી ફોલ, અરે યુનાઇટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઇડેડ વી ફોલ, તો જો આપણે બધે સંપ રાખવું, સંપથી મોટી મોટી ફેક્ટરીઓ અને બધા પ્રોગ્રેસ થયો છે, અને એમાં જે જરા કુસંપ પેસે એટલે બધું પડી ભાંગે અને આપણા દેશ પણ હજાર વર્ષ ગુલામી ભોગવી, એનું કારણ આ જ હતું કે કુસંપ હતો. એટલે સંપને બહુ તાકાત છે, સંપથી બધું જે ધારો એ કરી શકો. અને આપણે બીજું બધું તો ઠીક, આ સત્સંગ, આ મોક્ષ પ્રાપ્તિ માટે સંપની બહુ જરૂર છે. એટલે સંપ ઘરમાં હોય, પરિવારમાં હોય, કુટુંબમાં હોય અને મંડળમાં હોય, સત્સંગ મંડળમાં, અને એવી રીતે બધા બીએ પીએસ એક પરિવાર, સંપેલું પરિવાર, એ રીતે આપણે ધારીએ કરીએ, બધું ઘણું થઈશ. અને સત્સંગ કરવાની બહુ મજા આવે, અને જો કુસંપ હોય અને બરાબર ગોઠવાઈ ના હોય તો ખટપટ થાય અને એકબીજાના ટાટિયા ખેંચે અને બધું થાય અને કોઈ મજા ના આવે. ભલે ગમે એટલી સેવા કરતા હોય, બધું કરતા હોય, પણ સંપ હોય એનાથી સત્સંગ કરવાની બહુ મજા આવે. એટલે કુટુંબમાં સંપ હોય, તમારા પરિવારમાં સંપ હોય, તો ત્યાંથી જ શરૂઆત થાય. એટલે બધાને મજા આવે તો બધા સાથે સત્સંગ કરવા આવે, અને કુટુંબ ફેમિલી બધા એક એક ઉતરો ઉતરે અને બધી બધા કાર્યમાં સેવા કરવા મજા આવે, ધર્મ પાળવા મજા આવે, બધે મજા આવે. અને સંપ ના હોય, બધું એક એક યુનિટ જુદા જુદા પડે તો બધું નાશ થાય અને કોઈ મજા ના આવે. અને એ તો બધું ઠીક, શ્રીજી મહારાજને ગમે નહીં, જે મોક્ષના દાતા છે એ ત્યાં જ આપણે લોક એન્ડ કી વાગી ગઈ, પછી બધું બરબાદી થાય. એટલે શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ, આ બધાને સંપ ગમે છે અને એને લીધે એમનો ખૂબ રાજીપો આપણા ઉપર થાય. સદાનંદ સ્વામી મહારાજ.

0: श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे स्वामी बात करी जे पुरुषोत्तम की उपासना करीने जीव अक्षर जेवो थाय छे। सामे होय ए आगर होय तो पछी જે વ્યક્તિમાં હોય ભક્તોમાં હોય એ ગૌણપણે આવે। એટલે મહારાજે કહ્યું કે પુરુષોત્તમની ઉપાસના એ કરીને જીવ અક્ષર જેવો થાય છે। ક્યાં અક્ષર અને ક્યાં જીવ, પણ કેટલી સામર્થ્ય, પણ ઉપાસના એ કરીને, ઉપાસના જેવી ઉપાસના હોય તેનું એવું ફળ મળે। તો જે મહારાજ પુરુષોની ઉપાસના એ કહીને જીવ અક્ષર જેવો થાય છે, ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે, નાનાને મળે તો જેવું તેવું હોય, પણ મોટાને મળે એટલે મોટાને સ્વામી પોતાની ઉપર વાત આવે છે, ને મોટાને મળે તે બહુ મોટાપણે પામે છે। તે જૂ વ્યાય તો લીખ આવે, જૂ વ્યાય તો લીખ આવે, ને હાથીની વ્યાય તો બળદ જેવું બચ્ચું આવે। એટલે સ્વામી કહેવાનું છે કે જેવા મોટા મોટાને સેવે એટલે મોટા પામે। તે ઉપર વચનાર્થ વંચાવ્યું છે, જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે। એટલે ભગવાનને જાણવું એ પોતે એવા થાય છે। તો મુક્તો અને અક્ષર એ બધા જાણ જાણ કરે છે તોય પાર આવતો નથી મહારાજને। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીને કોટી કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છે પણ માયામાં જોડાઈ જાય છે। કોટી કલ્પના હવે કહેવાય છે કે જે 12 વર્ષ જે ઘરમાં રહે એ ઘર પોતાનું થઈ જાય, તો આ તો કોટી કલ્પથી કેટલાય કલ્પો ના કહેવાય, છેવડો જ આવે એ નહીં। જીવ અનાદિનો છે એટલે અનાદિકાળથી એ માયામાં જોડાયેલો છે। એટલે એ કેમ કરીને બહાર આવે, થોડા ઘણા હોય 2-5 વર્ષનું 10-100 વર્ષનું તો બહાર આવે, આ તો કોટિકલ્પ, કોટિકલ્પથી માયામાં જોડાણું છે એટલે ક્યારે પત્તો પડે। કોટિકલ્પના પાસ લાગે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છે પણ માયામાં જોડી જાય છે। એટલે મૂળ આપણે માયા બાજુ જવું નથી, તણાવ નથી, પણ તોય તણાઈ જઈએ છે, જોડાઈ જઈએ છે। એનું કારણ કે મારે કોટી કલ્પનો પાસ લાગ્યા છે તે હમણાં તો ભગવાનમાં જોડાવાના બદલે માયામાં જોડાઈ જવાય છે, ને જ્યારે જ્ઞાન થશે ત્યાં માયામાં જોડાવા જશું તો પણ ભગવાનમાં જોડી જશે, અને જ્ઞાન થશે અક્ષર પુરુષોત્તમનું, બીજું જ્ઞાન ન ખપે, અક્ષર ને પુરુષોત્તમ બ્રહ્મ ને પરબ્રહ્મનું જ્ઞાન થશે તો જ એટલે માયામાં જોડાવા જઈશું તો ભગવાનમાં જોડી જશે જે એ જ્ઞાન એવું છે પરનું પર એટલે કરતાં બીજે મન જ નહીં ચોંટે. જે અબજપતિ હોય અને 2-5 રૂપિયા ઠીકરા વીણી ખાતો હોય એ કેટલો તફાવત છે. એટલે મહારાજ સ્વામીનું જ્ઞાન થશે એવું જ્ઞાન. એટલે ભગવાનમાં માયામાં જોડાવી દીશો તો ભગવાનમાં જોડાઈ જવા છે એવું સરસ જ્ઞાન છે. ને હમણાં તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું, એટલે હમણાં તો સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં આવી રીતે કરવું. શરૂઆત કઈ રીતે કરવી? તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું. સાધુમાં બધું આવી ગયું. સાધુ ગુણાતીત સંત, સાક્ષાત ગુણાતીતાન સ્વામી, એમાં બધું આવી ગયું. ને હમણાં તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે. જો અત્યારે પ્રમુખ સ્વામી છે, યોગી આપા છે, શાસ્ત્રીમાં છે, એ પોતામાં જોડતા જ નથી. તમને દેખાય એવું પણ એમને ભગવાનવાલા છે તો ભગવાનમાં જ જોડે, એમને બીજે કંઈ ખપે નહીં. એટલે પોતા કરતાં પણ અનંત ગણા ભગવાનને માન્યા છે, જાણ્યા છે, તો એ ભગવાનમાં જ જોડે. ને પોતાને બળે છૂટવા જાય ત્યાં વધુ બંધાશે. અને આ મન ધાર્યું કરે પોતાના બળથી, હું કરી લઉં, આમ કરી લઉં, એ બધું તો વધારે બંધાશે. કેમ કે બાયની ગૂંચવડી છે, એમાં અંદર ઊંડા ઉતરે તો પાછું નીકળે જ નહીં, એવી વાત છે. એટલે પોતાનું બળ મૂકીને સ્વામી પોતાનું બળ મૂકીને આપણે શ્રીજી મહારાજ એટલે જોડાવું, સાધુમાં જોડાવું, તો સહેજે આપણે બળ મળશે અને બહાર આવી જવાશે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાન સ્વામી. કેમ જે એ તો દેહમાં વર્તે નહીં, ને બીજાને તો દેહમાં દેહના ભાવ જણાય છે બધાને. સ્વરૂપાંશુ જે કોક હોય એ દેહમાં ન બંધાય, બાકી બીજા બધાને દેહના ભાવ નડે છે. એ પ્લેટફોર્મ ઉપર જ આપણે ફરીએ છીએ, દેહના ભાવ પ્લેટફોર્મ ઉપર ફરીએ. એટલે સેજે જરાક પણ પાસ લાગે એટલે કેટલું મોટું થઈ જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, એક શબ્દે કહીએ તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય. જે જ્ઞાન તો એનું જ છે, જ્ઞાન ફરતું નથી. જ્ઞાન કોન્સ્ટન્ટ, જે અમે ઇંગ્લિશમાં કહે છે કે ફરક, એટલે જ્ઞાન તો એનું જ છે પણ આપણે જે સમજણ જેટલું બળે પોતાના બળે કંઈ સમજાય એટલું સમજાય. એક શબ્દ કહે તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય. ને સ્વરૂપાનંદ સ્વામી જેવા મહામુક્ત સમર્થ, એમને એક શબ્દ કરીને જ જ્ઞાન થાય. અને આપણને કરોડ શબ્દ પડે કરશે તો પણ તમને લાગે મને જ્ઞાન છે, જ્ઞાન થયું છે, પણ એ જ્ઞાન નથી. જ્ઞાન તો સાક્ષાત જો 24 કલાક આપે જે જ્ઞાન સ્વામીને અક્ષર જાણ્યા, મહારાજ પુરુષોત્તમ જાણ્યા, તે 24 કલાક એવું રહેવું જોઈએ. ખાલી વાતો થાય, બળની વાતો થાય તે વખત પૂરતું નહીં, પણ અખંડ એ રીતનું જ્ઞાનની વાત છે. એટલે સાક્ષાત્કાર જે રસભસ મૂર્તિમાં હોય એક શબ્દે કંઈ સોપાન સુધી જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં, ને તેમાંથી તો જીવ બગડી જાય. અને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા, તે ચકલીનું મોત ઢેફલે, ને સત્સંગીની મોટપ તો નિશ્ચય વળે છે પણ સાધને કંઈ નથી. એટલે મોટામાં દોષ દેખાય પછી દોષ ન કહેવાય. તમે આપણી બુદ્ધિ કેટલી અને મોટાની બુદ્ધિ કેટલી એટલે ફેર પડે આપણને. અને આપણે બેઠા છીએ બધા, 1100 સંતો બેઠા, પણ તોય બધાને જુદું જુદું સમજાય. વસ્તુ એકની એક જ છે પણ આપણે જુદા જુદા એંગલથી જુદું જુદું, અને ભાગ્ય સરખું જ્ઞાન થાય. એટલે ટૂંકમાં આપણે ગમે એવા સાધન કરીએ, અનંત સાધન કરીએ, સાધન સાધન કરીને મરી જઈએ, પણ તોય મારે જે નિશ્ચય વડે જે થાય છે એ બીજા વાતે નથી થયું. મારા સ્વામી એમનો નિશ્ચય થયો. સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે જેને નિશ્ચય થયો એને કાંઈ કરવું રહ્યું નથી, એને સર્વે થઈ રહ્યું છે. એટલે આપણા સત્સંગમાં મોટા મોટું સાધન નિશ્ચય છે. બધા સાધન કહો કે જે પ્રાપ્તિ કહો કે જે કહો, બધું એ નિશ્ચયમાં છે, નિશ્ચયમાં આવી જાય છે. એટલે ખરેખર નિશ્ચયની વાત જો આપણને મારા સ્વામી મળ્યા અને શાસ્ત્રી મહારાજે એ જ્ઞાન કરાવ્યું એટલે કેટલો મોટો લાભ થઈ ગયો. આપણને ખ્યાલ નથી આવતો, ખબર નથી પડતી. જો આપણે તો ઘી દૂધમાં જ પડ્યા છે એટલે ક્યાંથી આપણને ખ્યાલ આવે. પણ જે બીજા હોય, અન્ય ઉપાસનાવાળા હોય, એને તો બધું આ જો જ્ઞાન થાય, મારા સ્વયં જ્ઞાન થાય, એને અહો અહો એને કેફનો પાર ન આવે. પણ આપણે તો એમાં જ પડ્યા છીએ એટલે આપણને ખબર નથી પડતી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે. પ્રગટ મળે તો કામ થાય. અને પેલા ઘણા દર્શનતો આપ્યા છે, બધું ખાવાનું હોય પણ તમે ખાઓ નહીં, અને લુગડા ઘરેણા હોય કિંમતી લાખો કરોડ રૂપિયાના ઘરેણા હોય મોતા લાગે, પણ તમે પહેરો નહીં તો સુગંધ આવે. એટલે એમ પ્રગટની વાત છે. અને આપણે તો શ્રીજી મહારાજ મળ્યા ત્યાંથી આપણે પ્રગટ પણ શરૂ થઈ ગઈ છે. અને ગુરુ પરંપરા કહીને પ્રગટની વાત અખંડ રહેશે. અને શાસ્ત્રીમાં જ કહ્યું છે કે સત્પુરુષ પૃથ્વીથી કદી જતા જ નથી. આપણું કલ્યાણ પ્રત્યેક ભગવાનને આશરે કહી છે, ને શાસ્ત્ર પ્રમાણે વર્તું એ તો બીજાના કલ્યાણ અર્થે છે. આપણે યોગી આપા હંમેશા ઘણી વાર કહેતા, આ સાધુ તો બહુ સારા રે, ખરા કલ્યાણ કરનાર રે, એટલું જ ગુણ જે લે છે રે તે બ્રહ્માનવાસ, આટલું જ ખાલી તમારે ગુણ લે કે આ બહુ સારો છે. એટલે એટલા માટે વર્તનની જરૂર છે. એટલે વર્તન હોય એ તો ગુણ બીજા આયા જ કરે. આપણું કલ્યાણ તો ભગવાન સાધુના સંબંધથી થઈ જ ગયું છે, એમાં જરાય શંકાય. મહારાજના દર્શન કરે ખાલી તે પણ ભગવાન પાસે પહોંચે ગમે ત્યારે વહેલા મળે, પણ તો આપણું તો કલ્યાણ. મહારાજ સ્મૃતિ થઈ મહારાજને મળ્યા, મહારાજને જરાક પણ ગુણાય તો સીધા મોક્ષ ને પામે. તો આપ વર્તન છે એ બીજાના માટે છે. સદાન સ્વામી મહારાજ. સ્વામીએ કેટલી સુંદર વાત કરી, આત્મારામ હોય એના દબાય, બધાને દબાઈ દે પહેલા દ, અને બીજા જે ઇન્દ્રિયો રૂપ થઈ જાય, એ વિષય રૂપ થઈ જાય, અને એને અસ્તિત્વ જ મટી જાય, અને આત્મારામ હોય એ તો બધાને દબાવી દે, કેમ કે એને કાંઈ જોઈએ નહીં. જ્ઞાન રૂપી હોય, જ્ઞાનથી બધાને દબાવી દે, અને પોતે સત્તા સર્વોત્તમ વર્તે. બીજી વાત કરી કે સંગ સંધિની બહુ વાત કરી છે સ્વામીએ, અને આમાં જ બધું આપી દીધું છે કે જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, અને બીજા ક્યાંથી ગુણ આવે, જે જેને જેવા સાધુને સેવે એવા જ ગુણ આવે, તે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એવા ગુણે યુક્ત હોય, તે થકી એ ગુણ પમાય. અને બીજા બધા તો બધું નાશન છે, તુચ્છ છે, માઇક છે. આપણે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ જોઈએ, કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ડાયરેક્ટ શ્રીજી મહારાજ સાથે સંબંધ ધરાવે છે, અને બીજા બધા બીજું બધું તો અહીં રહેશે, એનું કાંઈ ઉપજશે નહીં. અને આ નાશ અવિનાશી છે, અનંત છે, અપાર છે, એવા ગુણે એટલે જો આપણને સહેજે મળ્યા છે, બહુ મોટી વાત છે. શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સાહેબ મહારાજ મળ્યા, એ આપણને ભેગા રહીએ એટલે મહિમા સમજાય નહીં, પણ હોય ત્યારે જ્યારે સમાગમ ના મળે, જે અત્યારે એવું છે કોરોનાના લીધે બધા બધાને દર્શનની તાલ તાલ મળે લાગી છે, એ આપણને સહેજે સમાગમ હોય, હરતા ફરતા અથડાતા, તે એનો મહિમા બહુ ના રહે, અને બહુ ભેગા રહીએ તોય પણ મહિમા ના રહે. એટલે ભેગા બહુ રહે, એટલે ગમે એવું મહિમા હોય તો ધીમે ધીમે ડાઉન થઈ જાય. તો સાક્ષાત જે મય હોય, સાધુ સ્વામીમય હોય, તો એને પાર પડે, તો એને અખંડ આનંદ રહે, એની વાત જ જુદી છે.
1: તો કહેવાની વાત શું છે કે આપણે બધું શિબિર સાંભળીએ જ છે, બધું ઘણું અત્યાર સુધી સાંભળ્યું, આ નવું નથી ભાઈઓ. કેટલા સમય આ ભર્યા તમે, અને મેં ભર્યા, અને અમે ભાષણ કર્યા બધા, કેટલાના ઘરમાં કેસેટો પડી છે ઢગલા ને ઢગલા, અને ચોપડીઓ અહીં પડી છે, લેતા જજો બધી. બધું સારું છે, ચોપડીઓ સારી છે, બધું સારું છે, પણ એક શબ્દ ધારશો ને કામ થઈ જશે, નહીં તો તમે હભરા જ કરો. નવું સાંભળો, અમની વાત સાંભળો એટલે જરા નવું લાગે, વળી પાછા કોઈક ઇંગ્લિશમાં બોલે એટલે સારું લાગે, એ બધું ટેમ્પરરી છે ભાઈઓ. અંગ્રેજીમાં બોલો કે હિન્દીમાં બોલો, ઇટ મેક્સ નો ડિફરન્સ. તમે રિયલાઇઝ કરશો તો મજા આવશે, નહીં તો કઈ મજા નથી. ઇઝ ઓલ ટેમ્પરરી. હમણાં તમને સારું લાગે, પાછું વરી પાછું સારું ના લાગે, વરી પાછું સારું લાગે. એક લાઈન પકડવાની છે કે આ બધું જે આપણે કરીએ જ છે, પણ કરવાનું જુદું છે. આ બધાના જીવન ઉપરથી તમે જુઓ. આ તમે ત્રણ દ્રષ્ટાંત આપ્યો, પણ 300 દ્રષ્ટાંતો લો. તો કહેવાની વાત શું હતી કે આ સોલોમન, એને આ બધું હતું, આટલું સુખ હતું. એ માણસનું વર્ણન કરજો કેવું કહેવાય. એણે હવે શું લખ્યું છે સાંભળો, એનો અનુભવ આપણો નહીં. એણે લખ્યું કે આ બધું જે મને મળ્યું છે એમાંથી સુખ કેટલું મળ્યું છે. ઇટ ઇઝ મિયરલી એ હેન્ડફુલ ઓફ વિન્ડ. લખો, આ લખો, અંદર હૃદયમાં લખો. બાચકો ભરીને હવા, જો ફુગ્ગો ભરીને હવા કયું હોત ને તો કંઈક આવત, કારણ કે ફુગ્ગામાં થોડી હવા આવે, બાચકામાં શું હવા આવે. આ એના શબ્દો છે. હવે એ જે એણે વાત લખી છે એ જ વાત સ્વામિનારાયણ ભગવાને લખી છે. સ્વામિનારાયણ ભગવાનને સોલોમનની કાંઈ ખબર નહોતી, એ તો બધું અંતર્યામી પણ જાણતા જુદી બાબત છે. પણ એક્ઝેક્ટલી જે અનુભવ થયો છે એ અનુભવ સ્વામિનારાયણ ભગવાને લખ્યો છે. હાયર લેવલમાં તમે જાઓ ને તો બધાના અનુભવ સરખા આવે છે. તો એ અનુભવ સ્વામિનારાયણ ભગવાને લખ્યો છે. વચનામૃત ગઢડા 1:14. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે ધન, દોલત, દીકરા, દીકરી એ સર્વે સ્વપ્ન તુલ્ય છે. ઇટ ઇઝ સિમ્પલી અ ડ્રીમ. આપણું સ્વપ્ન છે એ 5 સેકન્ડ, 10 સેકન્ડનું, 2 મિનિટનું હશે કદાચ, અને આ મોટું સ્વપ્ન. બીજો કોઈ ડિફરન્સ નથી. ધીસ ઇઝ સિમ્પલી અ ડ્રીમ. આ વાત લખી છે. આવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ લખી છે, અહીં પધરાયા છે. પણ બેઝિક વાત સમજવાની જરૂરિયાત છે. નહીં સમજીએ ને તો જીવન નહીં બને. કારણ કે જીવીએ છીએ, આવીએ છીએ, લોકો ધાર્મિક કહે છે, આ બધું બરાબર છે. લોકો કહે કે ના કહે, ઇટ મેક્સ નો ડિફરન્સ. તમે શું છો એ અગત્યનું છે. તો આ વાત ચાલતી હતી તો આ સોલોમને આ કહ્યું. સોલોમન આ બધા પદાર્થો, માણસ પદાર્થથી થાકી જાય છે. તમે ગમે તેટલું ખાશો ને થાકી જશો. તમે ગમે તેટલા કપડાં પહેરશો ને, નવા નવા પહેરશો ને, એક દિવસ તમે થાકી જવાના. તમે નવા નવા બંગલાથી થાકી જવાના. એટલે તમે નવું નવું શોધ્યા જવાના. એટલે પછી ખાવાના પીવાના પહેરવાના કંટાળી ગયા, પછી કઈ પ્રવૃત્તિ કરવા. એટલે કૂદો, નાચો, બરફ ઉપર નાચો, સ્કેટિંગ કરો, સાયકલિંગ કરો, રેસ કરો, મોટર રેસ કરો, સ્કૂટરની રેસ કરો, પેલા નાયગ્રા ફોલ ઉપર જઈને પડો. ત્યાં આગળ પડે છે, કેટલાક પડે છે, એના ખેલ કરે છે. પેલા એની ખોખાની અંદર જઈને પડે, નવું કર્યું. અહીં આગળ હમણાં ત્યાં આગળ જોયું અમે, પેલું ફ્રાન્સ અને સ્વિટરલેન્ડમાં પેલું ત્યાં આગળ ગયા હતા. તે પછી એ ત્યાં આગળ આમ પેલી છત્રી લઈને ઉડે, છત્રી લઈને ઉડે, પાછા આમ ફરીને પાછા આવી જાય. જાત જાતના ખેલ તે સોલોમનના સમયની અંદર પણ જે બધું થતું છે એ એણે કર્યું. આવું બધું અથવા કેટલું જોયું. આપણે બધું કરી શકતા નથી, એટલે કોકને જોઈએ, સ્કેટિંગ કર્યું અને આપણે જોઈને ખુશ થઈએ, તાલીઓ પાડીએ, વાહ ખુશ થઈ ગયું. ક્રિકેટ જોવા જાઓ, હોકી જોવા જાઓ, ફૂટબોલ જોવા જાઓ, આપણે રમી શકતા નથી બહુ, પણ જોઈને ટેલિવિઝન જોઈને ખુશ થાવ, કહો ફટકો માર્યો, વાહ વાહ વાહ વાહ વાહ. અને અહીં ટેલિવિઝન, પેલો રેડિયો હોય, હવે તો રેડિયો બંધ થઈ ગયા, રેડિયોથી આગળ ગયા ટેલિવિઝન, બસ તમે માતા. પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા, ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ, ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. મંદિર તો આ જ છે, એટલે બધું ચાલે છે. એટલે આમાં હાલતા તો છે જ નહીં, 6800 ઉભા હે ઉભા, આમાં શું મજા આવે. ક્રિકેટ માં હે આમ મારણ, આમ મારણ, તેમ મારણ, હે બધું ફેરવે, જાત જાતું બધું મજા આવે. આમાં કઈ મજા આવતી જ નથી. જોગી મહારાજ કે અમે શું કરે છે, એને આમાં મજા નથી આવતી, અને જોગી મહારાજ ને આમાં મજા આવે. શું દર્શન થયા. હવે આપણે ઊંધું ચાલે છે જો. તો કહેવાની વાત શું છે કે આ બધું કરે છે તો સોલોમને આ બધું કરેલું, અને તમારામાંથી કેટલાકે કર્યું છે, કેટલાક આવું કરતા હશે, અને કેટલાકે નહીં કર્યું હોય, જોયું હશે. અને હજુ જોજો, બધું જોઈ વરજો, આખી દુનિયા જોવી હોય જોઈ લેજો, પણ પછી અનુભવ જે થવાનો છે ને એ લખ્યું છે સોલોમને. એ અનુભવ કરવો હોય કરજો. અત્યારથી પાછું વરો, પાછું વરો, નહીં તો કરીને પાછા વરો. જે તમને ઠીક લાગે તમારો નિર્ણય કરવાનો, કે તમે સ્વતંત્ર છો, તમે બધા સ્વતંત્ર છો, તમને ઠીક લાગે એ કરવાનું. તો સોલોમને શું કહ્યું કે અત્યાર સુધી મેં જે આ બધું કર્યું છે ને, આ બધી દોડધામ જાત જાતની કરી, આઈ વોઝ ચેઝિંગ મિયરલી આફ્ટર ધ વિન્ડ, ફક્ત હવા પાછળ દોડ્યો છું. તો આ અનુભવ બધાનો છે. તો આ પાછા વળવાની જરૂરિયાત છે. તો કહેવાની વાત શું હતી કે સુખ અમારી અંદર નથી. આવા હજારો દ્રષ્ટાંતો છે શોધવા હોય શોધવા, અને પછી એની અંદર વિચાર કરો. એકથી સમજો તો આટલું સમજવાનું છે, બે થી સમજો તો આટલું સમજવાનું છે. આવા દ્રષ્ટાંતથી સમજો, એક શબ્દથી સમજો. મેં હમણાં ભગવાન બુદ્ધની વાત કરી, ભગવાન બુદ્ધે રાજનો ત્યાગ કર્યો, જંગલમાં ગયા. વિચાર તો કરો ભાઈઓ, ત્યાં શું ખાતા હશે જંગલમાં, ક્યાં સૂતા હશે, કેમ નાતા હશે, કઈ જાતના કપડાં પહેરતા હશે, ઠંડીમાં શું કરતા હશે, ગરમીમાં શું કરતા હશે, વરસાદમાં શું કરતા હશે. અરે વરસાદ હોય કે ઠંડી હોય, જે હોય તે, તેની અંદર જુદું કંઈક કર્યું. અને એણે ચિંતન કર્યું, મનન કર્યું, અને જુઓ તમે, અને એણે સૂત્ર આપ્યું, આઇન્સ્ટાઈને આપ્યું ને, E=MC². એક નાની વાત, પણ વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટું રેવોલ્યુશન થઈ ગયું. આ 100 વર્ષની અંદર વિશ્વની અંદર કોઈ ફર્સ્ટ નંબરની વ્યક્તિ થયો હોય, ધેટ ઇઝ આઇન્સ્ટાઈન. હમણાં મેં ટાઈમમાં વાંચ્યું, ટાઈમની અંદર 100 વર્ષની અંદર રેકોર્ડ બ્રેક કોઈ માણસ હોય તો ધેટ ઇઝ આઇન્સ્ટાઈન. એણે આ ફોર્મ્યુલા આપી E=MC², આવડી ફોર્મ્યુલા E=MC². તો ભાઈઓ, ભગવાન બુદ્ધે ફોર્મ્યુલા આપી, સર્વમ દુઃખમ દુઃખમ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ નાની ફોર્મ્યુલા નથી. કોણ બુદ્ધ હતા ખબર છે તમને? કેટલા મંદિરો છે, કેટલી મૂર્તિઓ છે તમે જુઓ ને. તમે જાઓ બેંગકોક,

0: કરો બધું, આવું તો કેટલું બધું છે એનું. તો એને આ શબ્દ કયા, તો એ શબ્દ વિચારવાના રહ્યા. અને એ વાત સ્વામિનારાયણ ભગવાને કહી છે, ગુણાયતાન સ્વામીએ કહી છે. તો આપણે જેને સુખ માનીએ છીએ એ ભ્રમણા છે, એ આપણી અંદર કઈક એવું અજ્ઞાન છે એને લીધે આપણને સુખ લાગે છે, પણ આ સુખ નથી.
1: જે આ શિક્ષાપત્રી જેવા ગ્રંથો, વચનામ જેવા ગ્રંથો આપ્યા, અને એના પરિણામે એ સમયનું આખું ગુજરાત, જે મહારાજ આવ્યા ત્યારે સંપૂર્ણ અશાંત હતું, એકદમ પોતે શાંત બની ગયું. ત્યારે અંગ્રેજોને પણ આશ્ચર્ય થયું કે આપણે જ્યારે આ હથિયારો દ્વારા, કાયદાઓ દ્વારા શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ અને એમાં નિષ્ફળ જઈએ છીએ, ત્યાં ભગવાન સ્વામિનારાયણે કેવી રીતે શસ્ત્ર વગર આ ગુજરાતની અંદર શાંતિ સ્થાપી છે. પછી જ્યારે એમણે બધું આવું જાણ્યું ત્યારે શ્રીજી મહારાજને મળવાની એમને અતિશય ઉત્કંઠા થઈ, અને એ વખતે મુંબઈના ગવર્નર હતા સર જ્હોન માલ્કમ, એમને થયું કે મારે હવે આ ભગવાન સ્વામિનારાયણને મળવું પડશે, કે એની પાસે કયા શસ્ત્રો છે કે જેથી એ પોતે ગુજરાતની અંદર શાંતિ સ્થાપી શક્યા. ત્યારે એ રાજકોટ એક વખત આવેલા અને મહારાજને એમણે એક પત્ર લખ્યો કે મારે તમને મળવાની અત્યંત ઈચ્છા છે, તો તમે ખાસ મને મળવા માટે પધારો. પરંતુ એ વખતે હવે શ્રીજી મહારાજે ગંભીર બીમારી ગ્રહણ કરી લીધેલી, એમણે પણ પોતે હવે પોતાનું બધું જ કાર્ય પૂરું થતાં ગામમાં જવાની તૈયારીઓ કરી દીધેલી. એટલે મહારાજ પોતે અતિશય બીમાર રહેતા હતા, કશું જમે નહીં, જે રોજ બધો આનંદ કથાની અંદર થતો એ પણ બધું આ બંધ થઈ ગયેલો. અને મહારાજ અક્ષર ઓરડીની અંદર એ પોતાના ઢોલિયા ઉપર આરામ કરી રહ્યા હોય, તો આ રીતે બધા દિવસો પસાર થતા હતા. એટલે આ માલકમનો જે પત્ર આવ્યો ત્યારે મહારાજે શુકાનંદ સ્વામી પાસે લખાવ્યું કે એમને લખો કે આપણે તો હવે આવી શકીએ એમ નથી, કારણ કે તબિયત નાદુરસ્ત છે. અને એક આગળ જ્યારે માલકમને મળ્યો ત્યારે એને અતિશય ઉદાસીનતા થઈ, અને મળવાની તો અત્યંત ઈચ્છા હતી. એટલે પછી એને થયું કે હવે કેવી રીતે એમને મળવું, તો એ વખતે એની કચેરીમાં આપણે કેટલા કે તમે તમારા ભગવાનને કાગળ લખો કે આવી રીતે અમારે મળવાની એમને ઘણી ઈચ્છા છે, તે પોતે અહીંયા રાજકોટની અંદર પધારે અને એમનું એકદમ અમે દબદબાપૂર્વક સ્વાગત કરવાનું વિચાર્યું છે. ત્યારે આ રીતે કાગળ લખ્યો, પરંતુ બીજો પણ પત્ર એ રીતનો જ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણ તો પોતે અત્યંત બીમાર છે અને આવી શકે એમ નથી, છતાં પણ આની ઉત્કંઠા તો શમી નહીં. એને મળવું હતું, કારણ કે જાણવું હતું કે આ શ્રીજી મહારાજે કેવી રીતે આ બધું કાર્ય કર્યું. એ વખતે સતી પ્રથા આવ્યા અને મહારાજને મળ્યા ત્યારે એકદમ ભાવ વિભોર થઈ ગયા. ક્યાંય સુધી મહારાજનો હાથ એમણે પોતાના હાથની અંદર પકડી રાખ્યો, અને પછી મહારાજનો હાથ પકડી અને પોતાની ઓફિસની અંદર એમને મહારાજને લઈ જાય છે, અને ત્યાં આગળ મહારાજની સાથે પોતે બેઠા અને ઘણી બધી એમણે પોતે મહારાજને બધી વાતો પૂછી કે તમે આવું બધું કેવી રીતે કાર્ય કરી શક્યા. ત્યારે મહારાજે એ સમયે એમને પોતાના પરમહંસો બતાવ્યા, અને છેવટે આ એક શિક્ષાપદ્ધતિ જે પોતે લખેલી એ મહારાજ એમને આપે છે કે અમારી પાસે કોઈ શસ્ત્ર તો નથી, પરંતુ આ શિક્ષાપત્રી પ્રમાણે અમે બધાને વર્તવાનો આદેશ આપીએ છીએ, અને એને લીધે આ સમગ્ર ગુજરાતની અંદર આ શાંતિ પ્રવર્તી ગયેલી છે. ત્યારે એને લાગ્યું કે જ્યાં આપણા શસ્ત્રો નિષ્ફળ ગયા ત્યાં શ્રીજી મહારાજની આ શિક્ષાપત્રી એ આ કામ કરી ગયેલી છે. અને એટલો બધો આદર એને થયો તો શિક્ષાપત્રી એણે પોતાની પાસે રાખી, અને હાલ પણ એ શિક્ષાપત્રી એ લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોલ્ડવિયન લાઇબ્રેરીમાં સાચવવામાં આવેલી છે. એ દસ્તાવેજી પુરાવો છે કે અંગ્રેજો જ્યાં આગળ નિષ્ફળ ગયા, આટલું બધું સામ્રાજ્ય હતી, આટલું બધું સત્તા હતી, આટલા શસ્ત્રો હતા, છતાં પણ જે કાર્ય નથી કરી શક્યા એ ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પહેલાં એક આ નાનકડા ધર્મગ્રંથ દ્વારા અને પોતાના પ્રેમ અને પરમહંસોના વિચરણ દ્વારા ગુજરાતની અંદર કરેલું. તો આજે પણ એ સ્મૃતિ રૂપે ત્યાં આગળ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આ શિક્ષાપત્રીને સાચવી રાખવામાં આવેલી છે. તો આવું એક અતિ અલૌકિક કાર્ય એ શ્રીજી મહારાજે પોતે કર્યું. આ સર્વ ગવર્નર માલકમે મહારાજનું આવી રીતે ખૂબ જ ત્યાં આગળ આગતા સ્વાગતા કરી અને સન્માન કર્યું, મહારાજની સાથે વાતો કરી, અને ત્યાર પછી હવે શ્રીજી મહારાજ એ પોતે પાછા ગઢડા એવા જ્ઞાન સભર બધા સંતો અને હરિભક્તો તૈયાર કર્યા કે જેના જીવનની અંદર આત્મા અને પરમાત્માનું એવું લક્ષ્યાર્થ જ્ઞાન હોય. પર્વતભાઈનો એકનો એક દીકરો એ ભર જુવાન અવસ્થામાં ધામમાં ગયો, છતાં પણ પર્વતભાઈને કોઈ શોક થયો નહીં કે હશે જેવી ભગવાનની ઈચ્છા. તો આવું જ્ઞાન, આવા સંજોગોની અંદર સ્થિરતા રહી શકે એવું જ્ઞાન એ એક એક નાનામાં નાના હરિભક્તને એમણે પોતે આપેલું. ગાંડલાની પેલી મૂળી ડોશી એને પણ ભગવાનની પ્રાપ્તિનો એવો કેફ કે મારું કલ્યાણ એ હવે થઈ ચૂકેલું છે. તો આવું ભગવાનનું અને આત્માનું જ્ઞાન એનાથી

0: અકબર બધા હરિભક્તોને કર્યા, એવા વૈરાગ્યવાન સંતો હરિભક્તો પણ હવે તૈયાર થઈ ચૂકેલા કે જે મહારાજને એક કાગળે કાચિક ક્ષણે એ પોતાનો બધો જ સંસાર એ સાપ કાચડી ઉતારે એમ ઉતારી દે. જેમ 18 બધા સદગૃહસ્થોને મહારાજે કાગળ લખેલો, તે બધા જ્યાં હતા ત્યાંથી સાધુ થવા માટે નીકળી ગયેલા, વ્યવહાર કરતા હતા, પરંતુ વ્યવહારની અંદર કોઈ પણ પ્રકારનું બંધન નહીં. તો આવા વૈરાગ્યવાન જનક અમરીશ જેવા ગૃહસ્થો એ પણ હવે તૈયાર થઈ ચૂકેલા, અને સાથે સાથે એવી ભગવાનની ભક્તિ પણ એમણે પોતે ઉત્સવો દ્વારા, મંદિરો દ્વારા, અને આવી રીતે પોતાની પોતાના લીલા ચરિત્રો દ્વારા એ દરેકના અહીંયાની અંદર ભરી દીધેલી. તો જે એકાંતિક ધર્મ પૃથ્વી ઉપરથી નષ્ટ થયેલો એનું પણ પ્રસ્થાપન એમણે પોતે પાછું આ સમાજની અંદર કરી દીધેલું. તો એ કાર્ય પણ પૂર્ણ થયેલું. એમનો સંકલ્પ હતો કે ભક્તિ માતાને ધર્મદેવને મારે સુખ આપવું છે, તો એ પણ એમનો સંકલ્પ પૂરો થઈ ચૂકેલો. પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાનો એમનો એક હેતુ એ પણ હતો કે આગળ જે કંઈ બધા ભક્તો થઈ ગયા છે એ ભક્તોનું મારા સંબંધે કરીને મારે કલ્યાણ કરવું છે, હેતુ હવે પરિપૂર્ણ થઈ ચૂકેલો. તો બધું જ પોતાનું કાર્ય એ શ્રીજી મહારાજે આ માત્ર 29 વર્ષની અંદર એ પૂરું કરી દીધેલું. 29 વર્ષોની અંદર સદીઓ પણ જેને કરવા માટે ઓછું પડે એવું કાર્ય મહારાજે પોતે આ વિચરણો દ્વારા પૂરું કરેલું. અને એટલે એમને પોતાને લાગ્યું કે એવમ યત્સ્વેન કર્તવ્યમ તત્ સર્વમ હિ કૃતમ મયા, કે હવે મારું જે કામ આ પૃથ્વી ઉપરનું હતું એ પૂરું થઈ ચૂકેલું છે. અતઃ પરમ સ્વધામૈવ ગંતવ્યમ અધુના ભુવઃ, હવે મારે આ ભૂમિ ઉપરથી મારા સ્વધામની અંદર એટલે કે અક્ષરધામની અંદર એ પાછું જવું છે. અને આવો સંકલ્પ કરીને જ એમણે પોતે બીમારી પણ ગ્રહણ કરેલી, અને આ બીમારી એ આગળ જે કંઈ બધી મંદવાળની લીલા એમણે ગ્રહણ કરેલી એના કરતાં બધા ભક્તોને જુદી લાગતી. કારણ કે પહેલાં તો મહારાજ પોતે બીમારી ગ્રહણ કરતા, પરંતુ 2-4 દિવસની અંદર વળી પાછા પોતે સાજા થઈ અને ભક્તોને સુખ આપતા, બીમારીની અંદર પણ શ્રીજી મહારાજ હરિભક્તોને બોલાવતા, મળતા, કથા વાર્તા કરતા, આનંદ કરાવતા. પરંતુ આ જે બીમારી છે એની અંદર તો શ્રીજી મહારાજ એ પોતે એમની જે આનંદમય પ્રકૃતિ એનો કોઈ અનુભવ ભક્તોને થતો નથી. સાવ ઉદાસ થઈ ગયા હોય આ જગતથી એવી રીતે મહારાજ પોતે વર્તી રહેલા છે. બ્રહ્માનંદ સ્વામીજી આવે તો મહારાજ ગમે તેટલા ઉદાસ હોય તો પણ બધી એમની ઉદાસી એ નીકળી જતી એવી એમની સાથે રમૂજ કરતા. પણ એ બ્રહ્માનંદ સ્વામી પણ હવે શ્રીજી મહારાજને આવી રીતે હસાવી શકતા. આ રીતે સંપૂર્ણપણે મહારાજ જાણે આ જગતની અંદરથી ઉદાસ થઈ ગયા હોય અને અક્ષરધામના મુક્તો એમને પાછા અક્ષરધામની અંદર બોલાવતા હોય એ રીતે પોતે આ પોતાનું વર્તન કરી રહેલા છે. કોઈ જમવાની વસ્તુ લાવે તે મહારાજ પોતે અંગીકાર પણ કરતા નથી, પાણી પણ પોતે આવી રીતે દિવસની અંદર એ પીતા નથી. અને આવી અતિશય એક ગંભીર બીમારી એ મહારાજે પોતે ગ્રહણ કરી. અને જેમ જેમ આ બધી ખબર પડતી ગઈ એમ એમ બધા પરમહંસો, બધા હરિભક્તો એ પણ હવે ગઢડાની અંદર ભેગા થવા લાગ્યા કે મહારાજ પોતે આવી બીમારી ગ્રહણ કરીને બેઠા છે, તો બધા હરિભક્તો પણ મહારાજના દર્શન કરવા અને આ દર્શનનો લાભ લેવા માટે આવી રહેલા છે. પરંતુ મહારાજ એ બધાને મળે છે, પરંતુ કોઈ હરિભક્તના અંતરની અંદર ધીરજ રહેતી નથી. કારણ કે મહારાજના દર્શનથી બધાને લાગે છે કે હવે મહારાજનો દેહ રહે એવું લાગતું નથી, એવું બધું શરીર પણ મહારાજનું હવે કૃશ થઈ ગયેલું. કારણ કે કેટલાય દિવસથી આવું અન્ન જળ એ પણ મહારાજે ત્યાગી દીધેલું, તો એની અસરો આ શરીર ઉપર પણ બધી દેખાતી હતી. અને આ ખબર એ બ્રહ્માનંદ સ્વામીને પડી ત્યારે બ્રહ્માનંદ સ્વામી તો પોતે જૂનાગઢનું મંદિર એનું બાકી કામકાજ હતી કરાવતા, તો એ પણ પોતે આવી ગયા અને મહારાજને મળ્યા. પણ મહારાજ એમની સાથે પણ કોઈ એવો આનંદ પ્રમોદ કે આનંદ કિલ્લો લે કરતા નથી. અને બ્રહ્માનંદ સ્વામી પોતે એમના પરમ સખા હતા એટલે એમને 2-5 દિવસ સુધી પોતાની પાસે રાખ્યા, રોજ પોતાની થાળની પ્રસાદી જમાડે. પણ થાળ જમવાનો આનંદ બ્રહ્માનંદ સ્વામીને હવે આવતો નથી, કારણ કે એ જાણી ગયા છે કે આ થાળ મને મહારાજ શા માટે જમાડી રહ્યા છે, હવે એમનો વિયોગ જે મને થવાનો છે એ હું સહન નહીં કરી શકું, અને એના માટે આ મહારાજ મને છેલ્લે છેલ્લે આ બધું સુખ આપી રહેલા છે. તો બ્રહ્માનંદ સ્વામીને બીજા જે કંઈ બધા સંતો હરિભક્તો આવતા એમને આવી અંતિમ સ્મૃતિ રૂપે એ મહારાજ કંઈક ને કંઈક બધી સ્મૃતિઓ આપી દેતા. અને આ રીતે બધા દિવસો ગઢડાની અંદર પસાર થઈ રહેલા છે. અને એ સમયની અંદર સંવત 1886નો જેઠ મહિનો એની પણ શરૂઆત થઈ રહેલી છે. જેમ આકાશની અંદરથી બધી લૂ વરસે છે એમ હરિભક્તોના અંતર પણ બધા તપી રહેલા છે, મહારાજનું શરીર પણ આ તાવથી તપી રહેલું છે. તો આ ચારે બાજુ આવો એક સંતાપ એ દરેકને અનુભવાઈ રહેલો છે. અને એ વખતે બધા જ હરિભક્તો મહારાજના દર્શન કરતા જ આવી રીતે રડવા માંડે, કારણ કે મહારાજની આખી સ્થિતિ એવી થઈ ગયેલી કે ગમે તેવાની આંખમાં પણ આંસુ આવી જાય એવી એમની દીન સ્થિતિ એ આ ભક્તો પોતે જોઈ શકતા નથી. એ વખતે મહારાજને પણ લાગ્યું કે આ બધા હરિભક્તો એટલા બધા પ્રેમથી મારી સાથે જોડાયેલા છે કે જ્યારે હું અહીંયા નહીં હોઉં ત્યારે મારી પાસે લોકો પ્રાણ ત્યાગ કરી નાખશે. એટલે મહારાજ બધા હરિભક્તોને પણ આજ્ઞા કરે છે કે આત્મઘાતો ન કર્તવ્યો ન અન્ન ત્યાગશ્ચ મામ અનુ. જ્યારે અમે આ પૃથ્વી ઉપરથી વિદાય લઈએ ત્યાર પછી અમારી પાછળ કોઈએ આત્મઘાત કરવો નહીં અને અન્નનો પણ ત્યાગ કરવો નહીં. મહારાજને આજ્ઞા કરવી પડી. એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલી બધી પ્રીતિથી આ બધા હરિભક્તો સંતો એમની સાથે જોડાયા હશે. મહારાજે પોતે કેવું હેત આ બધા સંતો હરિભક્તોને કર્યું હશે. જે આ ગ્રંથનું નામ છે સત્સંગી જીવન, તો આ સત્સંગીઓનું જીવન મહારાજ પોતે સમગ્રપણે બની ગયા હશે ત્યારે મહારાજને આવી આજ્ઞા કરવી પડી કે મહારાજ જાણતા હતા કે મારી પાછળ આ કોઈ હરિભક્તો દેહ રાખી શકે એવા નથી. એટલે મહારાજે પણ આવી આજ્ઞા કરી અને ત્યાર પછી મહારાજ બધાને આશ્વાસન મળે એ માટે પોતાની સ્થિતિની અંદર થોડોક સુધારો કર્યો. પોતે થોડુંક જમવા લાગ્યા, થોડુંક આવી તે કથાની અંદર આવીને લોકોને આનંદ કરાવવા લાગ્યા. એટલે બધાને સાંત્વન મળ્યું કે હવે મહારાજ પોતે સાજા ધીમે ધીમે થઈ રહ્યા છે. પરંતુ આ થોડુંક સાંત્વન મળીને બધા જેમ જેમ પોતાના ગામની અંદર વિદાય થવા લાગ્યા તેમ તેમ મહારાજે વળી પાછો પોતાના તબિયતની અંદર પલટો લાવી દીધો. અને એ વખતે ચારે બાજુ જગતની અંદર પણ ઘણો બધો ઉત્પાત એ થવા માંડ્યો. એનું પણ વર્ણન કરતા સ્વામી લખે છે કે ખરો વાયુર મહાન આસીન નિપેતુર બહવો દ્રુમાહા. એકદમ ભયંકર વાયુ એ જોર જોરથી ફૂંકાવા લાગ્યો અને કેટલાય વૃક્ષો એ બધા પડવા લાગ્યા. જ્વાલાભિહિ ખમ લિહન્ન અગ્નિર્ગ્રામાન કતિચિદ અદાહત. કે આકાશની અંદરથી જાણે અગ્નિના ગોળાઓ એ વરસતા હોય એમાં સૂર્ય પણ પોતે એ તપવા માંડ્યો. અને આસિચ્ય વજ્ર નિર્ઘોષ ઉલ્કા પાતાશ્ચ ભૂતલે. ઉલ્કાપાત એ ભયંકર બધા પૃથ્વી ઉપર થવા માંડ્યા અને વજ્ર જેવા નિર્ઘોષ એટલે કે અવાજો એ પણ ભયંકર આ બધા હરિભક્તોના હૃદયને જાણે ચીરી નાખતા હોય એ રીતે આ જગતની અંદર થઈ રહેલા છે. ક્વચિત અભૂત અશ્મવૃષ્ટિ ભક્ત વૃષ્ટિશ્ચ કુત્રચિત. કે ક્યાંક ક્યાંક તો આવી રીતે અશ્મ એટલે કે પથ્થરોની પણ વૃષ્ટિ થવા માંડી છે આ જગતની અંદર. અને આ બધા જ અશુભ ચિહ્નો એ સમગ્ર આ ગુજરાતની અંદર અને વિશ્વની અંદર એ બધા થઈ રહેલા છે. અને નિસ્તેજાહ સુરવર્તમની, જે સૂર્ય છે એ પણ પોતે આવી રીતે નિસ્તેજ બની ગયેલો છે. અને આવો સમય એ આ જ્યારે પસાર થઈ રહ્યો છે અને એવા સમયમાં સંવત 1886ની જેઠ સુધી દશમના દિવસે શ્રીજી મહારાજે પોતાની તબિયત સુધારેલી એની અંદર અચાનક પલટો લાવીને પોતે ગંભીર માંદગી ગ્રહણ કરીને સ્વતંત્ર થકા સ્વસ્તિક આસન વાળીને પોતે સ્વધામની અંદર પધારી ગયા. અક્ષરધામની અંદર મહારાજ કેટલાય બધા ભક્તોની નજર ચૂકવીને આ પોતે ચાલ્યા ગયા. કારણ કે ભક્તોએ એમને એવી પ્રેમની દોરથી બાંધી રાખેલા કે પોતે છટકી શકે એમ હતા નહીં, પરંતુ પોતાની તબિયત સારી કરીને બધા ગયા અને મહારાજે પોતે સ્વતંત્રપણે આ પોતાના દેહનો ત્યાગ કરી દીધો. અને જ્યારે લોકોને ખબર પડી કે મહારાજ ધામમાં પધારી ગયા છે ત્યારે બધા જ લોકો અવાચક બની ગયા કે હજી બે દિવસ પહેલાં તો એમણે આપણને પ્રસાદી જમાડી છે, કથા કરી છે, બે દિવસ પહેલાં તો આપણને બોલાવતા હતા, એ મહારાજ અચાનક કેમના ચાલ્યા ગયા. અને સમગ્ર આવી રીતે ગુજરાત એ વખતે સ્તબ્ધ થઈ ગયું. હેનરી બ્રિગ્સ કરીને એક અંગ્રેજ લેખક એના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે આખા ગુજરાતની પરિસ્થિતિ અને સમગ્ર હિન્દુસ્તાનની પરિસ્થિતિ કેવી બની ગયેલી, તો એઝ ધ એનાઉન્સમેન્ટ ઓફ હિઝ ડેથ વોઝ વિંગ્ડ વન વેલ લાઇડ એન્ડ પિયર્સિંગ એન્ડ બિટર રેંગ થ્રુ આઉટ ગુજરાત અપોન ધ સિગ્નલ કેલેમિટી વિચ વોઝ બિલીવડ ટુ હેવ બીફોલન ધ કન્ટ્રી. એક કરુણ આક્રંદ સમગ્ર ગુજરાતની અંદર વ્યાપી ગયું. એક વ્યથાપૂર્ણ બનાવ, એક આપત્તિકારક બનાવ જાણે કોઈક માણસના માથે તૂટી પડ્યો હોય અને એ માણસ કેવો સ્તબ્ધ બની જાય, એમ આખું ગુજરાત એ આ મહારાજના ધામમાં ગયાના સમાચાર સાંભળીને સ્તબ્ધ બની ગયું. ગુજરાતની જે પ્રજા એ પોતે પોતાની મુખની અંદરથી વાણી ઉચ્ચારી શકતી નથી એટલી બધી સ્તબ્ધતા એ ગુજરાતની અંદર છવાઈ ગયેલી છે. સમગ્ર દેશ એ પોતે આજે આક્રંદ કરી રહેલો છે કારણ કે ગુજરાતના વિકાસના સૂત્રધારની આજે આ વિદાય થઈ રહેલી છે. સમગ્ર 29 વર્ષના જીવન દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણે વિચરીને જેણે પોતે ગામડાઓની અંદર, શહેરોની અંદર, લોકોના જીવનની અંદર જબરજસ્ત પરિવર્તન કરેલું અને ગુજરાતનો વિકાસ અને ગુજરાતની શાંતિ એને વળી સ્થાપી દીધેલા, એ શ્રીજી મહારાજ આજે જઈ રહેલા છે. સ્ટીફન ફ્યુક્સ નામના એક અંગ્રેજ લેખકે લખ્યું છે કે ધ વિલેજીસ એન્ડ ડિસ્ટ્રિક્ટ્સ વિચ હેવ રિસીવ્ડ સ્વામિનારાયણ and accepted his teachings soon became the best and most orderly in the province of Bombay. જે જે લોકો સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને અને આ સત્સંગને સ્વીકારેલો તે તે ગામ તે તે શહેરો એ સમગ્ર મુંબઈ પ્રાંતના એ સૌથી શિસ્તબદ્ધ અને સૌથી સંસ્કારી ગામડા બની ગયેલા. તો જીવનની અંદર આવી રીતે ગુજરાતની અંદર જેણે આવી રીતે વિચરણ દ્વારા શાંતિ સ્થાપેલી એ મહારાજ આજે વિદાય થઈ રહેલા છે એટલે સમગ્ર ગુજરાત એ પણ પોતે સ્તબ્ધ બનેલું છે. આજે ગુજરાત અથવા તો આ દેશની પ્રજા એ પોતે અવાચક બની ગઈ છે કારણ કે ગુજરાતની એકતાનો પાયો નાખનાર એ શ્રીજી મહારાજની આજે વિદાય થઈ રહેલી છે. અહીંયા જ નડિયાદમાં બિશપ હેબર જ્યારે ભગવાન સ્વામિનારાયણને મળેલા ત્યારે શ્રીજી મહારાજની સાથે જુદી જુદી કોમના બધા હરિભક્તો આવેલા, એમાં કેટલાક કાઠી હતા, કેટલાક કોળી હતા, કેટલાક ક્ષત્રિય હતા, કેટલાક પટેલ હતા, કેટલાક બ્રાહ્મણ હતા. આ બધાને એક સાથે ભેગા થયેલા જોઈને બિશપ હેબરને આશ્ચર્ય થયેલું. કારણ કે એની કલ્પના એવી હતી કે ગુજરાતમાં તો જ્ઞાતિવાદ બહુ જ વકરેલો છે એટલે ત્યાં આપણે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર બહુ સહેલાથી કરી શકીશું, પણ જ્યારે આ બધી જ કોમોના માણસોને એક જ નેજા હેઠળ એણે જોયેલા ત્યારે એણે આશ્ચર્ય વ્યક્ત કરેલું અને એણે પોતાની ડાયરીમાં નોંધ્યું છે આ જ નડિયાદની અંદર કે ધો ઓફ ડિફરન્ટ કાસ્ટ ધે વેર ઓલ ડિસાઇપલ્સ ઓફ સ્વામિનારાયણ એન્ડ ટોટ ટુ રિગાર્ડ ઇચ અધર એઝ બ્રધર. જાણે બધી જ જુદી જુદી જ્ઞાતિના માણસો હતા પણ એક ભાઈની જેમ એકબીજાની સાથે પોતે રહેતા હતા. તો જે ગુજરાત જ્ઞાતિવાદની અંદર છિન્ન ભિન્ન થઈ ગયેલું એને વળી પાછું એક શ્રીજી મહારાજે કરેલું, એ શ્રીજી મહારાજ આજે પોતે ગુજરાતની અંદરથી વિદાય થયા છે એટલે શ્રીજી મહારાજની વિદાયથી આ બધી જ દેશની પ્રજા એ સ્તબ્ધ બનેલી છે. ગુજરાતને ખ્રિસ્તી થતું અટકાવનાર અથવા તો વિધર્મી ધર્મના આક્રમણથી બચાવનાર ભગવાન સ્વામિનારાયણ હતા અને એ આજે ચાલ્યા ગયા છે એટલે વળી પાછા આ અન્ય ધર્મોના ઓળા ગુજરાતની અંદર પથરાશે કે શું એ દહેશતથી લોકો અવાચક બની ગયેલા છે. બિશપ હેબરે પોતે આગળ આ ડાયરીમાં લખ્યું છે કે હાઉ લોંગ અ ટાઈમ મસ્ટ ઇલેપ્સ બિફોર એની ક્રિશ્ચિયન ટીચર ઇન ઇન્ડિયા કેન હોપ ટુ બી ધસ લવડ એન્ડ ઓનર્ડ, કે કેટલા બધો સમય પસાર થઈ જશે ત્યાર પછી કોઈ ખ્રિસ્તી ધર્મગુરુ આ ગુજરાતની અંદર સ્વામિનારાયણ જેવો આદર અને પ્રેમ પ્રાપ્ત કરી શકશે. એટલી બધી ભાવના એટલો બધો આદર શ્રીજી મહારાજ ગુજરાતનો પ્રાપ્ત કરેલો કે આ ગુજરાતની અંદર સ્વામિનારાયણ ધર્મ સિવાય હિન્દુ ધર્મ સિવાય બીજા કોઈને આ પ્રજા સ્વીકારી શકશે કે કેમ એ પ્રકારની એણે આ ભાવના વ્યક્ત કરેલી. તો આ રીતે ગુજરાતને ખ્રિસ્તી થતું અટકાવનાર એ મહારાજ એ સમયની અંદર હતા. એ આજે પોતે વિદાય થઈ ગયા છે એટલે ગુજરાતની પ્રજા એ પોતે આ શોક અને આક્રંદ કરી રહેલી છે. ગુજરાતની અંદર જેણે પોતે શાંતિ સ્થાપી એ મહારાજ આજે નીકળી ગયા. ગાંધીજીએ વાત લખી છે કે જે કાર્ય સહજાનંદે ગુજરાતમાં કર્યું એ રાજદંડ નહીં કરી શકે અને નથી જ કરી શક્યો, કે રાજદંડ પણ જે કાર્ય નહોતું કરી શક્યો એ શાંતિની સ્થાપના મહારાજે પોતે કરેલી એ ભગવાન આજે વિદાય થયેલા છે એટલે સમગ્ર પ્રજા એ પોતે આ શોકની અંદર ગરકાવ થઈ ગયેલી છે. જે પ્રજા એ અંધાધૂંધીમાં અટવાતી હતી, જે પ્રજા એ અરાજકતાની અંદર ભટકાતી હતી, જે પ્રજા એ અંધશ્રદ્ધાની અંદર પટકાયેલી હતી અને પોતાના જીવનનો રસ ગુમાવીને નિર્માલ્ય નિસ્તેજ અને નિરસ થઈ ગયેલી એ પ્રજાની ઉપર શ્રીજી મહારાજે સંજીવની છાંટેલી અને આ બધાનું જીવન ઉલ્લાસમય કરેલું. પોતાના જીવનની અંદર આવો આનંદ ભરી દેનાર શ્રીજી મહારાજ આજે વિદાય થયેલા છે એટલે લોકો પોતે આ શોકના આંસુ સારી રહ્યા છે. નાના લાલે લખ્યું છે કે પર્વો અને ઉત્સવો અને સમયાઓ ઉજવાવી ભગવાન સ્વામિનારાયણે જનતામાં ઉત્સાહ ઉભરાવેલો. ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજા વિધાન, પારણા, હિંડોળા, વસંત પંચમી, જન્માષ્ટમીના વૈષ્ણવી મહોત્સવો, જલજલની અને રામનવમીના સમારંભો કરી ભગવાન સ્વામિનારાયણે જગતને ઉમંગી કીધેલું. ભાવ હિંડોળે પ્રજાને હિંચકાવેલી, પ્રજાને ઉત્સાહ પાયેલો અને સંસારને સજીવન કરેલો. તો આવું બધું કાર્ય કરનાર એ શ્રીજી મહારાજ આજે વિદાય થઈ ગયેલા છે એટલે આ રીતે બધા જ લોકો શોકમગ્ન બનેલા છે. પોતાના જીવનથી ગુજરાતના ખૂણે ખૂણે જેમણે પોતે અનેરો પ્રકાશ ફેલાવી દીધેલો એ મહારાજ પોતે આજે જતા રહ્યા છે એટલે આ પ્રજા એ આજે પોતે શોકમગ્ન બનેલી છે. કનૈયાલાલ મુનશીએ પોતે લખ્યું છે કે બીઈંગ એ બ્રાહ્મણ એ સ્ટોન્ચ વૈષ્ણવ અ વર્સેટાઇલ પંડિત એન આઇડિયલ સંન્યાસીન એ સાધુ કમ રિફોર્મર સહજાનંદ એડેડ એ ગ્રેટ એનલાઇટમેન્ટ બાય ઇઝ લાઈફ એન્ડ લિવિંગ ટુ ધ ગુજરાત. અ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અ લાસ્ટ રિલિજિયસ એરા ઇઝ રીઅપિયરિંગ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ 19th સેન્ચુરી. કે એક આદર્શ સંન્યાસી તરીકે અથવા તો એક સમાજ સુધારક તરીકે શ્રીજી મહારાજે ગુજરાતની કાયા પલટ કરી દીધેલી. અને 19મી સદીનો છેલ્લો પૈગંબર એ જાણે ગુજરાતના ઉંમરે આવીને ઊભો હોય એમ એમણે પોતાના જીવનથી અને પોતાના વર્તનથી આ સમગ્ર ગુજરાતને સુધારી દીધેલું કે જેથી ગુજરાતમાં અધર્મ સર્ગે માત્ર નામ શેષ રહી ગયેલો. તો આવું કાર્ય કરનાર મહારાજ એ પોતે આજે વિદાય થયેલા છે એટલે કોઈ પણ પોતે આ ધીરજ ધારી શકતું નથી. એકાંતિક ધર્મને પૃથ્વી ઉપર સ્થાપીને જેણે કલ્યાણની વાટ એ સદીઓ સુધી વહેતી મૂકેલી છે એ મહારાજ આજે વિદાય થયેલા છે. એટલે બધા સંતો ને હરિભક્તો એ પણ શોકમગ્ન બનેલા છે. નિષ્કામ સ્વામી લખે છે કે કોટ ઉઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર, ભૂખ ભાંગી ભૂખ્યા જનની જગે કર્યો જય જયકાર, બંધ કીધા બીજા બારણા, વહેતી કીધી અક્ષરવાટ. તો ભક્તોના માટે અક્ષરધામના દ્વાર એ ખોલી દેનાર શ્રીજી મહારાજ એ પોતે અક્ષરધામની અંદર આજે નીકળી ગયા એટલે બધા આ હરિભક્તો પણ પોતે આવી રીતે શોકમગ્ન બનેલા છે. અને કેવું કાર્ય શ્રીજી મહારાજે પોતે કરેલું તો એનાથી આટલો બધો ભાવ, આટલી બધી ભાવના એ લોકોના જીવનની અંદર આવેલી, પોતાના પ્રકાશથી અનેકના અનેકના હૃદયોને એમણે પ્રકાશ પમાડેલો, અનેકના ચિત્તનું આકર્ષણ કરીને પોતાના વચને સ્વવશ થઈ જાય એવા એમણે કરી મૂકેલા. કાઠી કોળી જેવા અનેકની ચૌર્ય વૃત્તિઓને એમણે ચોરી લીધેલી, લુપ્ત થયેલા બ્રહ્મચર્ય આશ્રમને એણે પુનર્જીવિત કરેલો, નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગીઓ માટે એમણે સંયમનો આદર્શ પાછો બેસાડેલો, પતિત થયેલા આચાર્યો અને ગુરુઓ માટે એમણે વળી પાછો સાધુતાનો માર્ગ એ પ્રસ્થાપિત કરેલો, સ્ત્રીઓને સમાજમાં અને સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી એમનો પણ ઉત્કર્ષ કરેલો, અહિંદુઓને હિન્દુ ધર્મમાં સામેલ કરનાર અને શૂદ્રોને આચાર શુદ્ધિ શીખવનાર શ્રીજી મહારાજ હતા, સાહિત્ય સંગીત અને કલાના પોષક, ક્ષમા ધર્મના ઉપદેશક, ભાગવત ધર્મના શિક્ષક અને વ્યાસ સિદ્ધાંતના બોધક એ સહજાનંદ સ્વામી એ આજે પૃથ્વી ઉપરથી વિદાય થયા છે. તો આટલું બધું કાર્ય હવે બીજું કોણ કરી શકશે એ પ્રકારના વિચારથી આ બધા સૌ હતપ્રભ બની ગયેલા છે. અને વિશેષ તો 19મી સદીના પરમ ધર્મ આચાર્યનું જેમને બિરુદ પ્રાપ્ત થયેલું એ શ્રીજી મહારાજ પોતે આજે નીકળી ગયેલા છે. આપણે પુસ્તકોની અંદર લખવામાં આવેલું છે કે 19મી સદીની અંદર ભારતમાં 4 મહાન ધર્મ આચાર્યો પ્રગટ થયા. એક હતા રામકૃષ્ણ પરમહંસ, બીજા હતા રાજા રામમોહન રાય, ત્રીજા હતા દયાનંદ સરસ્વતી અને ચોથા શ્રીજી મહારાજને ગણે છે. પણ આ ચારેની અંદર સૌથી વધારે વિજય સિદ્ધિ એ કોઈને પણ પ્રાપ્ત થઈ હોય તે શ્રીજી મહારાજ હતા. એની અંદર લખે છે કે આ ચારેની અંદર સર્વથી અધિક વિજય સિદ્ધિ કોણ સાધી ગયું, તો લખ્યું છે કે ઇતિહાસના અક્ષરો એ ચોખ્ખા અને ઉઘાડા છે, દોડતાય વંચાય એવા પ્રચંડ અને ભવ્ય છે, કે આબુ અને ગિરનારના પોતરાઓ હોય એવા શિખરબદ્ધ મંદિરો, જુબન વડતાલો અને ગેંદાલ વાતરક્યો જેવા દેશ પરદેશ લૂંટ વાળી લાવતા કાઠીઓના વનરાજો, એમના ધર્મદિંગ સંતો અને મહંતોના પુણ્ય સૃજનો, આ સંપ્રદાયની અંદર થયેલી વલસાની હેલીસમા અઢળક કીર્તનો, આ સંપ્રદાયના ભેખધારી પરમહંસો, આ સંપ્રદાયના ત્યાગ વૈરાગ્ય સદાચરણ અને સંસાર શુદ્ધિ, આ બધા અનેક મુખે એક જ બોલ બોલે છે કે 19મી સદીના પરમ ધર્મ આચાર્ય હતા એ સહજાનંદ સ્વામી, એ શ્રીજી મહારાજ એ પોતે આજે જઈ રહેલા છે. એટલે બધા લોકો આવી રીતે શોકના આંસુ સારે છે. અને સૌથી વિશેષ તો આજે સત્સંગીઓ પોતે દુઃખી દુઃખી બનેલા છે, કારણ કે સત્સંગીઓનું જીવન એ આજે પૃથ્વી ઉપરથી ચાલ્યું ગયું છે. જેમ પાણી જતું રહે અને માછલી કેવું આકુળ વાકુળ થઈ જાય, જે રીતે હવા જતી રહે અને માણસો પોતે કેવા આકુળ વ્યાકુળ થઈ જાય, એમ સત્સંગીઓ શ્રીજી મહારાજના આધારે જીવતા હતા એ મહારાજ આજે પોતે ચાલ્યા ગયા. દિલથી તજીને અરે દયા, અમને કેમ તમે તજી ગયા, આવું કહેતા કહેતા સત્સંગીઓ પોતે એકબીજાને સાંત્વન આપી રહેલા છે. કારણ કે પહેલા તો જ્યારે દુઃખ આવતા ત્યારે મહારાજે બધાને સાંત્વન આપતા, પરંતુ હવે તો સાંત્વન આપનાર પણ કોઈ રહ્યું નથી, એમના દુઃખ ટાળનાર કોઈ રહ્યું નથી, એટલે પરસ્પર પોતે આવી વાત કરતા કરતા એકબીજાને સાંત્વન આપી રહેલા છે કે દિલથી તજીને અરે દયા, કેમ અમને તમે તજી ગયા, સુખ ઉત્તમ નિત્ય આપીને વિચર્યા કેમ કલેજું કાપીને. આવા ઉત્તમ સુખો અમને આપ્યા, રમાડ્યા જમાડ્યા, અમને આવી રીતે ઘોડા ખેલીને સુખ આપ્યું, કથા વાર્તા કરીને સુખ આપ્યું, અને હવે અમારું કલેજું કાપીને તમે કેવી રીતે અહીંયાથી ચાલ્યા ગયા. મન ધીરજ કેમ ધારીએ, દુઃખ આ કેમ કરી વિસારીએ. હવે ધીરજ આ મનની અંદર અમારી રહેતી નથી, અને આ દુઃખ અમે હવે કેવી રીતે વિસારીએ. મનમાં દુઃખ કોણ મેટશે, ભુજ ભેડી પ્રિય કોણ ભેટશે. પહેલાં તો અમે જ્યારે તમારી પાસે આવતા ત્યારે તમારી ભુજાઓની અંદર તમે અમને ભેટીને સુખ આપતા, પરંતુ હવે તો એ સુખ પણ કોણ અમને આપશે? મનુવાર કરી જમાડતા, ખૂબ રંગે અમને રમાડતા. પહેલા તો કેટલો તો આગ્રહ કરીને તમે અમને પીરસતા અને જમાડતા અને રંગે પણ અમને રમાડતા. હવે એ દિવ્ય સુખની લાણ અમે કોની પાસેથી માણીશું? વળી લાડ ઘણા લડાવતા, હસતા હેત કરી હસાવતા. કેટલા બધા જુદી જુદી રીતે તમે અમને લાડ લડાવેલા છે અને હેત કરીને અમને તમે કાયમ હસતા રાખતા. તમારું નામ સહજાનંદ હતું તો કાયમ તમે અમને સહજ આનંદની અંદર ગરકાવ રાખતા. હવે એવો આનંદ અમને કોણ આપશે? વસમી વિરહાગ્નિની વ્યથા, કહીએ ક્યાં જઈ આ કષ્ટની કથા. હવે આ જે વ્યથા છે વિરહની, અમે કેવી રીતે દૂર કરીશું? અગ્નિમાં બળતા હોઈએ એવો અનુભવ આજે અમને મહારાજ થાય છે. તમે જલ્દી પાછા અક્ષરધામની અંદરથી આવી જાઓ. આ રીતે બધા હરિભક્તો એ પોતે આ દુઃખો વ્યક્ત કરી રહેલા છે. શી રીતે દિવસો હવે જશે, સુજતું કાંઈ નથી જ શું થશે, કે કેવી રીતે તમારા સિવાય અમે બધા દિવસો વિચારી આવી રીતે વિતાવી શકીશું? તો આ રીતે બધા હરિભક્તો પણ આવું કરુણ આક્રંદ કરી રહેલા છે. અને મહારાજ એ પોતે આ પાર્થિવ દેહ આ પૃથ્વી ઉપર અક્ષર રોડની અંદર બિરાજમાન છે, પરંતુ હવે મહારાજ એ કોઈને હાથ ઊંચો કરીને બોલાવતા નથી, કોઈને નામ દઈને મહારાજ પોતે બોલાવતા નથી. એમની હવે એ સ્નેહલ આંખોમાંથી પ્રેમની ધારા ટપકતી નથી. ભુજાઓ ભીડીને મહારાજ હવે કોઈને ભેટતા નથી. પોતાના ભક્તોના થાળ એમના એમ પડી રહેલા છે. મહારાજ હવે સામેથી માગીને અંગીકાર કરતા નથી. અક્ષર ઉરડી જે કાયમ જીવંત લાગતી, એ અક્ષર ઉરડી પણ આજે જાણે આ ખાવા માટે આવતી હોય એવો અનુભવ બધા હરિભક્તોને થઈ રહેલો છે. ગોપીનાથજીનું જે મંદિર એ પણ હવે મહારાજની વિદાયથી સૂનું પડી ગયેલું છે. અને આવી પ્રકારનું એક શોકપૂર્ણ વાતાવરણ એ સમગ્ર ગઢડા નહીં પરંતુ આખાય ગુજરાતની અંદર એ વ્યાપેલું છે. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી એ પોતે સત્સંગના વડીલ મહારાજ એમને કરેલા એટલે બધાને પોતે ધીરજ આપી રહેલા છે. અને એમણે પોતે શ્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર વિધિની તૈયારીઓ કરાવી અને લક્ષ્મીવાડીની અંદર શ્રીજી મહારાજના આ પાર્થિવ દેહનો એ અગ્નિ સંસ્કાર વિધિ એ વેદોક્ત વિધિપૂર્વક આ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે વડીલ સંતોએ કરાવ્યો. એ વખતે પણ જ્યાં મહારાજનો અગ્નિ સંસ્કાર વિધિ કરવાનો હતો એની આજુબાજુ કે મહારાજનો જ્યારે અગ્નિ સંસ્કાર થશે ત્યારે કોઈની પણ ધીરજ રહેવાની નથી. કોઈ આ ચિતાની અંદર કદાચ કૂદીને પોતાના પ્રાણનો ત્યાગ કરી ન નાખે એટલે ચારેય બાજુ મહારાજના પાર્થિવ શરીરને અગ્નિ પોતાની સેવાની અંદર લેવા માંડ્યો ત્યાં બધા હરિભક્તોના અહીંયા ભાંગી પડ્યા. ધીમે ધીમે મહારાજનો આ પંચભૂતનો દેહ એ અગ્નિની અંદર વિલીન થઈ રહેલો છે અને હરિભક્તોના આંખની અંદરથી એ અશ્રુઓની ધારાઓ વહી રહેલી છે. દાદા ખાચર તો પોતે ચિતાની અંદર પડવા માટે દોડ્યા, પરંતુ ત્યાં બધા સંતો હરિભક્તોએ પાછા પકડી રાખ્યા અને કોણ કોને ધીરજ આપે એ પ્રકારની પરિસ્થિતિ એ નિર્માણ થયેલી છે. અને એની અંદર મહારાજે પોતે આ પોતાની અંતિમ સેવા એ અગ્નિદેવને સોંપી અને પોતાનો આ દેહ એના અગ્નિની અંદર વિલીન કરી નાખ્યો. અને ત્યાર પછી બધા ભારે હૈયે ત્યાંથી પાછા દરબારની અંદર આવી રહેલા છે. આ ખબર બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢની અંદર પડ્યા કે શ્રીજી મહારાજ પોતે ધામની અંદર પહોંચી ગયા છે એટલે સીધા જ એ પોતે જૂનાગઢથી રાત્રે રાત્રે નીકળ્યા અને ગઢડા આવ્યા. પરંતુ ત્યાં તો શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર વિધિ થઈ ગયેલો અને એટલું બધું એમને દુઃખ થયું, ચોધા રાસુએ પોતે રડી પડ્યા. એમણે બધા સંતોને વાત કરી કે શ્રીજી મહારાજનો પાર્થિવ દેહ તો તમારે મારી પાસે રાખવો હતો, હું એમને જો પાર્થિવ દેહ રાખ્યો હોત તો અક્ષરધામમાંથી પણ અહીંયા પાછા બોલાવી લાવત. કેટલી બધી પ્રીતિ બ્રહ્માનંદ સ્વામીને એમના પ્રત્યે હતી કે મને અંતિમ દર્શન પણ મહારાજના થયા નહીં અને પોતે ત્યાં ને ત્યાં ભાંગી પડ્યા. એકલડા કેમ રહેવાય તમ વિના સહજાનંદજી, એવા શબ્દો એ એમના આ મુખની અંદરથી હવે સરી રહેલા છે. અને આ રીતે મહારાજ હરિભક્તોને અને આ સંતોને પોતે આ રીતે છોડીને પોતાના ધામની અંદર સ્વતંત્રપણે બિરાજી ગયા. મહારાજ પોતે અંતરદાન થતા આવી રીતે હવે સંપ્રદાયની અંદર કોની પાસે આપણે આ જવું એ પ્રકારનો શૂન્યાવકાશ સર્જાઈ ગયો. પણ એ વખતે શ્રીજી મહારાજે અંત સમયની અંદર ગુણાતીતાનંદ સ્વામીને ખાસ જૂનાગઢથી પોતાની પાસે બોલાવેલા અને એમને વાત કરેલી કે મીઠાવાલા કેમ વિસરું મારું તમથી બાંધેલ તન હો, તરસ્યાને જેમ પાણી ડું વાલું ભૂખ્યાને ભોજન હો, એમ કરીને ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ બધાને કરાવેલી આ મર્મની અંદર સ્પષ્ટ કહ્યું નહોતું, પરંતુ મહારાજે પોતે સમજાવી દીધેલું કે અમારા ગયા પછી આ ગુણાતીત દ્વારા તમને અમારું સુખ પ્રાપ્ત થશે. એટલે જે લોકો આવા સમજુ હતા એ લોકો સ્વામીની પાસે આ સમાગમ કરવા માંડ્યા. પરંતુ આ રીતે સતાનંદ સ્વામીએ આપણને સમજાવ્યું કે મહારાજ પોતે આ દેહ ત્યાગ કરીને ચાલી ગયા, પરંતુ વચનામૃતની અંદર મહારાજ આપણને સમજાવે છે કે ભગવાન એ પોતે ક્યારેય આ પૃથ્વી ઉપરથી જતા નથી. વર્તાલ 19માં કહ્યું છે મહારાજે કે જ્યારે જ્યારે આ ભરતખંડને વિશે આ જીવને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે ભગવાન કે ભગવાનના સંત એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા જ હોય છે, ક્યારે ભગવાન એ પોતે આ પૃથ્વી ઉપરથી જતા નથી. પંચાળાના 7માં પણ મહારાજે સમજાવ્યું કે જ્યારે કૃષ્ણ ભગવાન એ પોતે દેહ ત્યાગ કરી ગયા ત્યારે જે અજ્ઞાની લોકો હતા એમણે એવું માન્યું કે ભગવાન હવે ચાલ્યા ગયા, પણ જે જ્ઞાની હતા એમને થયું કે ભગવાન તો ક્યારેય જતા નથી, પરંતુ એમના એકાંતિક સંત દ્વારા એ હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ રહેતા હોય છે. તો શ્રીજી મહારાજ એમનું ખાલી આ સ્થૂળ શરીર મૂકીને ચાલ્યા ગયા, પરંતુ એ સદાય સત્સંગમાં રહેવાનો કોલ આપીને આપણને ગયા છે. સદાય એ સત્સંગમાં અમે પ્રગટ રહીશું એ પ્રકારની વાતો એમણે ઘણી બધી વચનાઓની અંદર કરેલી છે. તો આપણને પ્રશ્ન થાય કે ભગવાન સ્વામિનારાયણ હવે ક્યાં આગળ પ્રગટ હશે, કારણ કે આ જેઠ સુદ દશમના દિવસે એ તો પોતે આ પાર્થિવ શરીર મૂકીને ગયા, તો પછી પ્રગટ કઈ જગ્યાએ રહ્યા? તો એમનું જીવન જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને સમજાવે છે કે અમે કઈ જગ્યાએ પ્રગટ રહીએ છીએ. જ્યારે પોતે બાળ અવસ્થાની અંદર હતા ત્યારે જ્યાં સુધી ધર્મ અને ભક્તિ છપ્પૈયામાં અયોધ્યામાં હતા ત્યાં સુધી એ પોતે રહેલા, પણ જેવો ધર્મ અને ભક્તિનો દેહોત્સર્ગ થયો અને તરત ઘનશ્યામ ઘરનો ત્યાગ કરીને નીકળી ગયા. એમની અંદર મહારાજ આપણને સમજાવે છે કે જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં આગળ અમે સદાય રહીએ છીએ. ધર્મ અને ભક્તિ જતા રહ્યા, પછી ધર્મકુળ આખું ને આખું અયોધ્યામાં હતું છતાં પણ ઘનશ્યામ ત્યાં આગળ રોકાયા નહીં. તો જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં આગળ હંમેશા એ ભગવાન સ્વામિનારાયણ રહેતા હોય છે. નીલકંઠ વર્ણિ વેશે એમણે 7 વર્ષ વન વિચરણ કર્યું, એમાં એમને રાજ્ય આપનારા મળ્યા છતાં પણ મહારાજ ત્યાં આગળ રોકાયા નહીં. એમાં એમને મઠની મહંતાઈઓ આપનારા મળ્યા છતાં પણ મહારાજ ત્યાં આગળ રોકાયા નહીં. એમની શુશ્રૂષા કરનારા મળ્યા છતાં પણ મહારાજ ત્યાં આગળ રોકાયા નહીં. અને એ મહારાજ એ પોતે લોજની અંદર આવીને રોકાયા. તો લોજમાં એમણે શું જોયેલું? તો મુક્તાનંદ સ્વામી જેવા સંતોની સાધુતા એમને સ્પર્શી ગઈ અને બ્રહ્મ અને પરબ્રહ્મના જે તત્વજ્ઞાનની વાત એમણે મુક્તાનંદ સ્વામી પાસેથી સાંભળી એટલે મહારાજ પોતે ત્યાં આગળ સ્થિર થઈ ગયા. મહારાજ પોતે તીર્થાટન કરવા માટે નહોતા નીકળ્યા, પરંતુ આવી સાધુતા જ્યાં આગળ દેખાય, આવું અક્ષર ને પુરુષોત્તમનું એટલે કે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્યાં જ્ઞાન દેખાય એને શોધવા નીકળેલા. જો તીર્થાટન કરવા નીકળ્યા હોત તો લોજથી દ્વારકા એકદમ નજીક છે, છતાં પણ મહારાજ પછી દ્વારકા ગયા નથી. દ્વારકા તો કેટલું પ્રસિદ્ધ તીર્થધામ કહેવાય, 4 ધામની અંદર એની ગણના થાય છે, છતાં પણ મહારાજ એ ત્યાંથી લગભગ 100-150 કિલોમીટર જ દૂર છે દ્વારકા, તો પણ એ દ્વારકા દર્શન કરવા પછી ગયા નહીં, કારણ કે એમને જે વસ્તુ જોઈતી હતી એ અહીંયા મળી ગઈ. તો જ્યાં આવી સાધુતા હોય છે અને જે અક્ષર અને પુરુષોત્તમનું તત્વજ્ઞાન છે ત્યાં આગળ નીલકંઠ હંમેશા રોકાતા હોય છે. તો મહારાજ આપણને સમજાવે છે કે અમે આ દેહનો ત્યાગ કરીને કઈ જગ્યાએ પ્રગટ રહીએ છીએ, જ્યાં અક્ષર પુરુષોત્તમનું આવું શુદ્ધ જ્ઞાન છે અને જ્યાં આવી સાધુતા છે ત્યાં આગળ સદાય અમારો દિવાસ હોય છે. શ્રીજી મહારાજ ક્યાં આગળ પ્રગટ રહે છે તેમણે પોતે જ વાત કરી છે કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ફેર નથી એક રતિ રે, સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. મહારાજ કહે છે કે અમે સંતની અંદર સદાય પ્રગટ રહીએ છીએ. બીજી પણ વાત કરી એમણે કે શિક્ષાપત્રી માહી અમે રહેશું રે, એમાં રહીને સૌને સુખ દેશું રે. શિક્ષાપત્રી એટલે પુસ્તક નહીં, પણ જે શિક્ષાપત્રી પ્રમાણે જે સાધુ પોતે જીવન જીવતા હોય એની અંદર અમે સદાય પ્રગટ રહીએ છીએ. તો આ મહારાજે આપણને એમના જીવન દ્વારા સમજાવ્યું કે જ્યાં ધર્મ હોય, જ્યાં ભક્તિ હોય, જ્યાં સાધુતા હોય, જ્યાં અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન છે, જ્યાં આગળ આવી શિક્ષાપત્રીનું યથાર્થ પાલન થાય છે ત્યાં આગળ અમે સદાય પ્રગટ રહીએ છીએ. તો કઈ જગ્યાએ શિક્ષાપત્રીનું અત્યારે યથાર્થ પાલન આપણે જોવા મળે છે, કઈ જગ્યાએ અક્ષર પુરુષોત્તમનું શુદ્ધ તત્વજ્ઞાન એ આપણને પ્રાપ્ત થઈ શકે એવું છે, કઈ જગ્યાએ શ્રીજી મહારાજે કહેલી પંચ વર્તમાનયુક્ત સાધુતા એ આપણને દેખાય છે, ત્યાં આગળ આ સત્સંગ જો કરીએ તો મહારાજનું પ્રગટપણું આપણને અનુભવાય. આપણે બધા સાક્ષી છીએ કે આજે મહારાજનું પ્રગટપણું એ આ સ્વામી દ્વારા આપણને અનુભવાય છે, કારણ કે આખી ને આખી શિક્ષાપત્રી એ મૂર્તિમાન એમણે પોતે પોતાના જીવનની અંદર ઉતારેલી છે. આ અક્ષર પુરુષોત્તમનું તત્વજ્ઞાન એ આ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને સ્વામીએ દિગંતની અંદર આજે પ્રસરાવેલું છે અને મહારાજની જે સાધુતા જે પંચ વર્તમાન એ પણ અતિશય એમણે દ્રઢ કરેલા છે. તો આજે મહારાજ પોતે ગયા નથી, પરંતુ પ્રમુખ સ્વામી દ્વારા આજે પણ સત્સંગની અંદર પોતે વિચરી રહેલા છે, આજે પણ એવું ને એવું સુખ આપણને આપી રહેલા છે. કારણ કે જે કંઈ મહારાજના સિદ્ધાંતો એ બધા એમણે પોતે સિદ્ધ કરેલા છે. બાબુભાઈ જશભાઈ પટેલે એક વખતના ભારતના અરે ગુજરાતના મુખ્યમંત્રી હતા, એમણે વાત કરેલી સ્વામીની જન્મ જયંતિએ કે હું ઘણા બધા સંપ્રદાયની અંદર જઉં છું, આમ તો પોતે મૂળ જૂના સંપ્રદાયના, પરંતુ એમણે વાત કરેલી કે આ શિક્ષાપત્રી પ્રમાણેનું શુદ્ધ વર્તન એ પ્રમુખ સ્વામી સિવાય મને ક્યાંય દેખાતું નથી, અને હું પ્રમુખ સ્વામીને જીવંત શિક્ષાપત્રી કહું છું કે શિક્ષાપત્રી પુસ્તક છે, પણ એને મૂર્તિમાં તમારે જોવો તો ક્યાં આગળ જોવા મળશે, તે સ્વામીને તમારે જોઈ લેવા. એક પણ નિયમ એની અંદર પોતે કોઈ દિવસ બાંધછોડ કરતા નથી, એટલું નહીં પરંતુ એમના આશ્રિતોને પણ એ રીતે પોતે વર્તાવે છે. ત્યાર પછી તમે જુઓ તો જે સાધુતા એ પણ મહારાજને કહેલી, એમણે અદલો અદલ જાળવી રાખેલી, જે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માણ આ પાંચ વર્તમાન એની અંદર કોઈ દિવસ હજી સુધી એમણે ફેર પડવા દીધો નથી. આજે છેલ્લા લગભગ એ પોતે 60 વર્ષથી સાધુ છે, પરંતુ આ 60 વર્ષના સાધુ જીવનમાં એક કલંક પોતાની સાધુતાની અંદર એમણે લાગવા દીધું નથી. તો આવી પંચ વર્તમાનયુક્ત સાધુતા એ પણ સ્વામીના જીવનની અંદર અત્યારે આપણને જોવા મળે છે, અને આ જ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન એ શાસ્ત્રીજી મહારાજે આપણને આપેલું છે. વડતાલની અંદરથી બહાર નીકળીને અનેક કષ્ટો વેઠીને આપણે મધ્ય મંદિરમાં અક્ષર અને પુરુષોત્તમ પધરાવી અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત આ સંપ્રદાયની અંદર સ્થાપીને મહારાજને પોતે પ્રગટ રાખેલા છે. યોગીજી મહારાજે એ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ દરિયાની પાર લંડન સુધી પહોંચાડ્યું, આફ્રિકા સુધી પહોંચાડ્યું, અને પ્રમુખ સ્વામી મહારાજે તો આજે નવખંડ ધરાની અંદર અક્ષર પુરુષોત્તમના વિજય વાવટા ફરકાવી દીધા. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, એશિયા, આફ્રિકા અને યુરોપ પાંચેય ખંડની ધરતી ઉપર આ અક્ષર પુરુષોત્તમની નોબતો આજે વાગતી થઈ ગયેલી છે. મોટા મોટા, જેમ યોગીજી મહારાજે લખ્યું ને યોગી ગીતામાં, કે મોટા મોટા પ્રધાનો પ્રોફેસરો અહીંયા માથા ઘસે એવો સંકલ્પ સ્વામીએ પોતે પૂરો કર્યો. આજે લંડનનું મંદિર છે તો મોટા મોટા પ્રધાનો ત્યાં આગળ માથા ઘસે છે. આવી રીતે જેને હિન્દુ ધર્મ સાથે લેવા દેવા ના હોય એવા ખ્રિસ્તી ધર્મના પાદરીઓ એ પણ ત્યાં આગળ આવી ગયા. સ્વામીએ એક પ ઉમેરી આપ્યો, યોગી બાપા તો પ્રધાનને પ્રોફેસર સુધી બોલેલા, પણ સ્વામી તો પ્રધાનો પ્રોફેસર અને પાદરીઓ માથા ઘસે એવું અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન આ દિગંતની અંદર પ્રસરાવી દીધું. પ્રિન્સ ચાર્લ્સ ને પ્રિન્સ ફિલિપ, જેને આ ધર્મ સાથે લેવા દેવા જ ના હોય, ટોની બ્લેર ને જ્હોન મેજર જેવા બ્રિટનના વડાપ્રધાનો હોય, હમણાં ઈરાનના બધા આયાતોલાઓ એટલે કે મુસ્લિમોના ધર્મગુરુઓ એ પણ બધા એના દર્શન કરવા આવી ગયા, શીખ લોકોના ધર્મગુરુઓ એ પણ ત્યાં આગળ દર્શન કરવા આવી ગયા. તો આખી દુનિયામાંથી આજે લોકો બધા આ લંડન મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન કરવા માટે ઉમટે છે. તો દેશ વિદેશમાં આવા તો 400 મંદિરો એ સ્વામીએ પોતે કરીને આ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન જે મહારાજનો હૃદયગત અભિપ્રાય હતો એને પ્રસરાવી દીધેલો છે. તો આ પ્રકારનું એક જબરજસ્ત કાર્ય એ સ્વામી પોતે કરે છે, અને એટલે ભગવાનના પ્રગટપણાનો અનુભવ આજે સૌને અહીંયા થઈ રહેલો છે. એક વખત ડભોઈના કરુણાશંકર હતા, એ પોતે બધા મંદિરોની અંદર દર્શન કરવા નીકળેલા. ગુણાતીતાન સ્વામીના સમયની આ વાત છે. એમને એમ કે વડતાલ તો શ્રીજી મહારાજનું પ્રસાદીનું સ્થાન, ત્યાં બધા મોટા મોટા સંતો હશે, એમનો આપણે સમાગમ કરીએ. ત્યાં આગળ ગયા પણ એમનું મન ઠર્યું નહીં, એમને શાંતિ મળી નહીં. ત્યાંથી પછી અમદાવાદ ગયા, કે એ પણ ગાદીનું સ્થાન કહેવાય, તો ત્યાં પણ એમનું કંઈ મન શાંતિ પામ્યું નહીં. ત્યાંથી પછી ગઢડા ગયા, કે ગઢડા તો રમણ રહેતી છે, મહારાજ ત્યાં આગળ પોતે 30-30 વર્ષ રહેલા છે, તો ત્યાં પણ એમનું મન આવી રીતે વિરામ પામ્યું નહીં. પછી એમને થયું કે તો પછી કઈ જગ્યા મહારાજનું પ્રગટપણું મને અનુભવાશે, મહારાજનો અનુભવ મને ક્યાં આગળ થશે. અમદાવાદની અંદર વડતાલમાં ગઢડામાં હું જઈ આવ્યો, પરંતુ ક્યાંય આવી રીતે આ ભગવાનનો પ્રગટપણાનો અનુભવ થાય એવું મને દેખાતું નથી. પછી એમને વિચાર્યું કે ચાલો હવે છેલ્લે છેલ્લે જૂનાગઢ જઈ આવું. એમનું મન હતું ને, કારણ કે જૂનાગઢ તો છે ખૂણાનું મંદિર કહેવાય, અને આવા મોટા મોટા મંદિરોમાં પણ આવી રીતે આવો અનુભવ ન થયો તો ત્યાં તો કેવી રીતે થશે. છતાં પણ છેલ્લે પોતે ત્યાં આગળ ગયા, અને ત્યાં આગળ હરિભક્તોના આવી રીતે મુખારવિંદ ઉપર જે આનંદ જોયો, ત્યાં આગળ જે શાંતિ મંદિરની અંદર જોઈ એમનું મન ઠરી ગયું, અને ત્યાં ગુણાતીતાન સ્વામીની કથા સાંભળી અને બધા જ આવી રીતે અંતરના સંકલ્પો વિરામ પામી ગયા. સ્વામીને એમણે વાત કરી કે સ્વામી હું બધા મંદિરોની અંદર ફર્યો, ગઢડા ગયો, વડતાલ ગયો, અમદાવાદ ગયો, પણ અહીંયા જેવો આવી રીતે મહારાજનું પ્રગટપણું અનુભવાય છે એવું બીજે ક્યાંય અનુભવાતું નથી. ત્યારે મહારાજ સ્વામીએ કહ્યું કે કરુણાશંકર, જ્યાં આગળ પાણી હોય ત્યાં આગળ હંમેશા ધ્રો લીલી રહેતી હોય છે. લીલું ઘાસ ક્યાં આગળ રહે? જ્યાં પાણી હોય ત્યાં આગળ, એમ અહીંયા મહારાજ એ અખંડ પ્રગટ રહેલા છે. એટલે આવો આનંદ તમને બધાને વર્તે છે. તો જે કોઈ રોજ આવી રીતે ગુણાતીતના સમાગમમાં આવતા એને આ ભગવાનનું પ્રગટપણું અનુભવાતું. શ્રીજી મહારાજના પાર્ષદ હતા બાપુ રતનજી, મહારાજે મધ્યના 41માં પણ એમની પ્રશંસા કરેલી છે. અખંડ મહારાજની સાથે રહેતા એ બાપુ રતનજી મહારાજ ધામમાં ગયા પછી જૂનાગઢ ગયેલા અને ત્યાં આગળ થોડાક દિવસ પોતે રોકાયા. પછી જ્યારે વિદાય થતા હતા ત્યારે આવી રીતે સ્વામીએ કેટલાક હરિભક્તોને એમને વિદાય આપવા જૂનાગઢની ભાગોળ સુધી મોકલ્યા. જૂનાગઢની ભાગોળ આવી એટલે રતનજીએ કહ્યું કે તમે હવે બધા પાછા જાઓ, પણ એક વાત યાદ રાખજો કે આ ગુણાતીતાનંદ સ્વામી એ મહારાજનું આજે પ્રગટ સ્વરૂપ છે. કારણ કે શ્રીજી મહારાજની સાથે અમે રહેતા હતા અને એ વખત અમને કામના અને ઊંઘના સંકલ્પો થતા નહીં, એવો અનુભવ આજે ગુણાતીતના સમાગમની અંદર મને 10 દિવસ દરમિયાન થયો છે. ત્યારે આવી રીતે ગુણાતીતાનંદ સ્વામી દ્વારા મહારાજ પ્રગટ છે એવું અનેક લોકોને અનુભવાતું. સુકાનંદ સ્વામીએ સુરતની અંદર વાત કરેલી કે મહારાજ હતા જ્યારે જેટલો સત્સંગમાં સમાસ થતો હતો એવો સમાસ આજે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી થાય છે. શ્રીજી મહારાજ એટલે જ આજ્ઞા કરેલી કે વર્ષો વર્ષ એક માસરે કરવો આ મંદિરમાં નિવાસ રહે. બધા એક વર્ષની અંદર એક મહિનો તો જૂનાગઢ જવું જ, કારણ કે ત્યાં આગળ અમે હંમેશા આ ગુણાતીત દ્વારા પ્રગટ રહેવાના છીએ. તો આવો અનુભવ ગુણાતીતાનંદ સ્વામીએ એ અનેક લોકોને પોતાના જીવન દ્વારા કરાવેલો. શ્રીજી મહારાજના અંગત સેવક હતા નાજો જોગીઓ, એ મહારાજ ધામમાં ગયા પછી સાધુ થયેલા અને ઘનશ્યામદાસ એમનું નામ પાડવામાં આવેલું. મહારાજની સાથે પોતે ફરતા, પરંતુ આવી તેમને ઘોડા વગર ચાલે નહીં, કોઈ થાળી પીરસી દે ત્યારે જમે, આવી રીતે આવી પ્રકારનું થોડુંક માન અંતરમાં રહી જતું હતું. મહારાજ એમને ઘણી વાર કહેતા કે તમને આગળ કોઈક મોટા સાધુ મળશે ને એ બધો સત્સંગ સારી રીતે સમજાવશે. અને પછી એ પોતે ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહ્યા અને સત્સંગની ઘેડ બધી એવી સ્વામીએ બેસાડી, ત્યારે પોતે બોલેલા કે મહારાજે મને એક વાર કહેલું કે આગળ તને એવા મોટા સાધુ મળશે એ અમારું સ્વરૂપ બરાબર સમજાવશે, એ તમે આજે મને મળ્યા છો. તો આવી રીતે સ્વામીએ અનેક લોકોને આ ભગવાનના પ્રગટપણાનો અનુભવ કરાવેલો, એવો ને એવો અનુભવ આજે આ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યની અંદર આપણને પણ થઈ રહેલો છે. આપણને તો પણ થાય, પણ બહારના લોકોને પણ આવી પ્રકારનો અનુભવ થાય છે કે નહીં, આ સંતની અંદર ભગવાન એ પોતે પ્રગટ રહેલા છે. 1985ની અંદર જ્યારે લંડનમાં કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એનું આયોજન કરેલું અને બહુ સુંદર સ્વામિનારાયણ નગર જેવું ગાંધીનગર મુંબઈમાં આપણે તૈયાર કરેલું એવું ત્યાં પણ તૈયાર થયેલું એને જોવા ઘણા બધા અંગ્રેજ લોકો પણ આવતા. કારણ કે
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ અને સ્વામી આ પૃથ્વી પર આવ્યા અને બધું ઘણું કાર્ય કર્યું, જાત જાતનું સમાજ સેવા પણ કરી, બીજું અનેક કામ કર્યું, પણ હમણાં જે મહારાજ પૃથ્વી પર આવ્યા એકાંતિક ધર્મની સ્થાપના માટે આવ્યા, બીજું કાંઈ નહીં. મહારાજે પોતે જ લખ્યું છે કે અમે જે જે ગામ ફરીએ, જ્યાં વિચરણ કરીએ, કોઈનું લઈએ, કોઈને દઈએ, અને બધામાં એક જ વાત આવે છે કે એ વ્યક્તિને એકાંતિક કરવા છે, બીજું કાંઈ નહીં. એટલે મહારાજ હજારો હરિભક્તો એકાંતિક થયા. પછી ગુણાતીતાન સ્વામી આવ્યા. ગુણાતીતાન સ્વામી પોતે વાત કરી, મેં 40 એકાંતિક પકવ્યા છે. પછી ભગતજી મહારાજ આવ્યા. ભગતજી મહારાજના સંગમાં જે બધા આવ્યા એકાંતિક ભક્તો થયા. શાસ્ત્રી મહારાજ આવ્યા, યોગી બાપા આવ્યા. યોગી બાપાએ પુસ્તક વાંચી છે યોગી વાણી, એમાં ભરપૂર આ જાય નિષ્ઠાની જ વાત છે, સર્વોપરી નિષ્ઠા, બીજું કાંઈ નહીં. એટલે આપણે અને પ્રમુખ સાંઈ મહારાજ આપણા બધા બેઠા છીએ, કેટલા બધા સાક્ષીઓ છીએ. યોગી બાપા અરે પ્રમુખ સાંઈ મહારાજે આપણા માટે કેટલા કાર્યો કર્યા છે. હમણાં જે 2000 યુવક યુવતીઓની વાત થઈ, એમ બધાએ હાથ ઊંચા કર્યા જાત જાતને. એટલે પણ આ બધાનું મત, આ બધું કાર્ય કર્યું શ્રીજી મહારાજે, કાર્ય કર્યું, અનેક કાર્ય કર્યા કેટલા બધા, પણ એના મુદ્દો એકાંતિક ધર્મની સ્થાપના. ભક્ત ચિંતામણીમાં પણ મહારાજે વાત કરી કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. એકાંતિક ધર્મની વાત તો શાસ્ત્રમાં હતી જ, પણ વેરાયેલી હતી અને કોઈએ પ્રવર્તન કર્યું નથી. શ્રીજી મહારાજ ધરકમ એક સામતા હજારો એકાંતિક ભક્તો બનાવ્યા, એમ કે એમની ઉપાસના વગર એકાંતિક ભક્ત થાય જ નહીં. મહારાજ અને સ્વામીની ઉપાસના થાય તો જ એકાંતિક થાય. સ્વામી સ્વરૂપ આપણે થઈએ તો જ મહારાજ ભજન થાય. એટલે એ રીતે આપણા હાથમાં આ વાત આવી છે. બીજાને તો જે હોય તે, પણ આપણા હાથમાં એકાંતિક ભક્તની વાત આવી છે. એકાંતિક ભક્તિ કરવી આ બધું આવ્યું છે. એટલે આપણે તો એકાંતિક ભક્ત થવું છે. આ બધું આપણે કર્યું, આ નૃત્ય કર્યા, બધું કર્યું, હવે પેલા ગવર્નરો આવ્યા, બધા બધી વાત સાચી છે. પણ આપણે એકાંતિક ના થઈએ તો આપણે કાચક અને મહારાજનો ફેરો નિષ્ફળ જાય. એટલે આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. ગમે એમ કરીને નથિંગ લેસ એકાંતિક ભક્ત થવું જ છે. એકાંતિક તો આ ઋણ ચૂકવાય એવું છે. બાકી તો સ્વામી જે રીતે વિચર્યા છે, કર્યા છે, એ રીતે તો કોઈ ઋણ ચૂકી શકે એમ નથી. પણ આ રીતે ચૂકીએ, મહારાજ એકાંતિક ભક્તિ કરાવી કરી છે તો એ મહારાજે બધું કર્યું છે. અમે કોઈને કાઢી મૂકીએ, કોઈને રાખીએ, કોઈના ઘરે રહીએ અને જંગલ વનમાં ફરીએ, આ બધું એકાંતિક ધર્મની સ્થાપના માટે જ મહારાજે કહ્યું છે. એટલે આપણે અહીં સુધી પહોંચવાનું છે. અને એટલે નથિંગ લેસ ની વાત આપણે એ બાજુ ધસવાનું છે. એકાંતિક ભક્તિ માટે આપણે કરવું. આ તમારે આ સુવર્ણ દાન કર્યું હતું, એકાંતિક ભક્તિ છે. એટલે એ રીતે આપણે બધું કરીએ. ભગવાન સંતને રસે જે કંઈ કરીએ. આપણે સવારે વાત કરી હતી કે ચિંતામણીને કલ્પવૃક્ષ હોય એના કરતાં પણ આ ભગવાન સંતની સેવામાં જે પદાર્થ આવે, એક વાલનો દાણો આવે, આણું આવે, તો ભગવાન સંબંધી આ કરીએ એ જ ખરું છે. બીજું બધું જ અનંત કોટી બ્રહ્માંડ વ્યવહાર હોય મારા જે તુચ્છ ગણ્યા છે, નાશન ગણ્યા છે, વિષ્ટાની વિષ્ટાની તેની વિષ્ટ ગણે છે એકાંતિક રમત. એટલે આપણા મહારાજ સ્વામી સત્પુરુષ અત્યાર નજરમાં રાખીને એમની જ નિષ્ઠા, એમની જ વાતો મનમાં અંતરમાં રગે રગમાં એમને ચિંતન થાય મારા સ્વામી, એ બીજા કોઈની દિવેટ પલ્લર નહીં, કાંઈ આપણે કોઈ કોઈનો ભાર ના પડે આપણે. અને આ રીતે કરીએ કે રોજ જયંતિ છે પ્રમુખ સાંઈ મહારાજની, રોજ જયંતિ આવી ભાવના હોય. અને આપણે આ તિથિ પ્રમાણે કરવાનું છે એ વાત સાચી, પણ એમાં આ ભાવ આવવો જોઈએ. એમાં આજે સ્વામીએ કહ્યું છે દાસ ભાવ. જો આપણા ગવર્નર સાહેબ બોલ્યા દાસનો દાસ, એટલે એ મૂલ્ય છે, અંતિમ અને સાચો મૂલ્ય છે. દાસ ભાવ મહિમા સમજવો, ગુણગ્રહણ કરવો, અભાવ ગુણ તો ન જ લેવો, અને આ બધી વાત મહારાજે કરી છે એ પ્રમાણે આપણે રોજ કરીએ છીએ, કરવાનું છે. અને આ જયંતિ એટલે આપણે પ્રમુખ સ્વામી મહારાજની જયંતિ તો ઉજવવાના છીએ ધામધૂમથી, ઈશ્વરચંદ સ્વામીએ વાત કરી કે ના ભૂતો ના ભવિષ્યથી એવી જયંતિ, એ તો છે જ, પણ એમાં આ ભાવ લાવવાનું છે, એકાંતિક ભક્તિનો ભાવ લાવીને અને આપણે જે કરીએ એ બધું માન્ય થશે. સદાનંદ સાંઈ મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ રાજકોટમાં અહીંયા જ શ્રી હરિ રાજકોટમાં મુક્ત મુનિને વાત કરતા કહ્યું, જેને અમારો વિશ્વાસ છે, ભગવાનનો વિશ્વાસ, જેને મારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી. ખાલી એટલું જ કરવાનું, વિશ્વાસ સંપૂર્ણપણે વિશ્વાસ, પછી બધું ભગવાન કરી આપશે. પણ વિશ્વાસ ના હોય અને આમાં આગું પાછું હોય, શંકા કુશંકા થતી હોય, તો ભગવાન કાંઈ ના કરી શકે. ભગવાન પોતે પણ કાંઈ ના કરી શકે. જો વેગે વહેતા વારીમાં પ્રતિબિંબના પાસે રે, ત્યાં પણ ડગમગે દિલ જા લગી નવ બ્રહ્મ પ્રકાશ છે. આપ અંતરમાં બ્રહ્મનો પ્રકાશ થવો જોઈએ, મારા સ્વામીનો પ્રકાશ થવો જોઈએ. એના માટે તમે શંકા ના જોઈએ, શંકા બધું બગાડી નાખે. તમે સાયકલ ચલાવતા હો અને ઓલા સામેની વ્યક્તિ આવતી હોય, એને ખબર ને તમે આમ ડોલો, એને શું કરવું એ પ્રશ્ન થાય. તેથી આમ શંકા બધું કામ બગાડી દે. એટલે શ્રીજી મહારાજ આટલી જ વાત કરે, તમે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો અપરાધ એ બધું એ તો નિયમ પ્રમાણે કરવું પડે, પણ મહારાજમાં વિશ્વાસ, અચળ વિશ્વાસ, ડગે નહીં એવી રીતે વિશ્વાસ હોય તો બધું જ શ્રીજી મહારાજ વાત કહી, તમારે કાંઈ કરવાની જરૂર નથી. શ્રી એ રાજકોટનો મુખ્ય વાત કરે, જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી. કેટલી મોટી વાત, એ મહારાજમાં વિશ્વાસ હોય તો તમારે હાથ ઝાલવાની પણ જરૂર નહીં, ભગવાનનો હાથ ઝાલવાનો એ ઓટોમેટિક વિશ્વાસ. આટલું તમારે જોઈએ તો મહારાજ પોતે તમારે હાથ ઝાલીને છોડતા જ નથી. એટલી મોટી વાત, ભગવાન ફૂટ પ્રભુ નારાયણ, જેને જોટો જળ નહીં. આપણે બધા તમારે સગા વાત આટલી જ કરવાની, કે મહારાજનો વિશ્વાસ હોય બસ બધું આવી ગયું. તમારે ઠેઠ સુધી અક્ષરધામ સુધી વાત છોડો નહીં. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવ ભાવ સમજીને કોઈ કરે, અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયા. અને માણસમાંય ના ખપે એવી ક્રિયા કરે મહારાજ કરે, તો એમાં દીવભાવ રાખો. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમજીને કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય. જે આપણે સ્વભાવ બધા આવ્યાના બાળકો સ્વભાવને લઈને બધી માથાકૂટ સ્વભાવથી છે. સ્વભાવ હવે ઠેઠ અક્ષરધામ સુધી સભાઓ નડે, જો ફૈબાને સભાઓ નડ્યો, દીવા ખાતે સભાઓ નડ્યો, અલૈયા ખાતે સ્વભાવ નડ્યો, બધાને સ્વભાવ નડ્યો. એક ડગલું અક્ષરધામ મૂકવા માટે પણ અહીંયા સ્વભાવ તમને નડે છે. અમારી પ્રકૃતિ વાત છે, કોઈ અમારી ક્રિયાનો ગાન દીવભાવ સમજીને કરે. દીવભાવ તો બધામાં રાખવાનું છે, બધા હરિભક્તો માત્ર તો ભગવાનમાં રાખવામાં શું વાંધો છે? ભગવાન તો અતિશય નિર્દોષ, અતિશય અલિપ્ત, બધું જ ભગવાનમાં હોય છે. તે આમાં દીવભાવ રાખવાનો કોઈ વાંધો આવે નહીં, પણ જો આવી રીતે સમજે તો અમારી પ્રકૃતિમાં અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રકૃત ભાવ ટળી જાય, આપણો સ્વભાવ ટળી જાય. કેટલી મોટી વાત, સ્વભાવમાં બીજું કહીને શ્રીજી મહારાજ એમના સંતો ગુણાતે સંતો એમાં કોઈ મનુષ્ય ભાવ ના આવે. દીવભાવ રહે, દીવભાવ રાખીને સમજીને અલમસ્ત થતા રહે. અમારી પ્રકૃતિ પર અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમયને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય. બીજા તમે અનંત ઉપાય કરો, અનંત સાધન કરો તો સ્વભાવ ટળેવા નથી. અને આ શ્રીજીમાં એવા ભગવાન મળ્યા છે, પછી બધી વાત થાય. એવા ભગવાન સર્વોપરી ભગવાન મળ્યા તો એમાં તો રે મહારાજ પરોક્ષ ભાવ લાઈન એમાં તો રહે, પણ આપણે પ્રત્યક્ષ આપણી સામે હોય પ્રમુખ સ્વાઈ મહારાજ, યોગી બાબા અને શાસ્ત્રી મહારાજ, એમાં દીવ ભાવ રહે. આટલું આપણે કાંઈ કરવા જોઈએ, આટલું રહે તો બધું જ ભગવાન કહી જાય. હા જાણીને તમને અક્ષરધામમાં લઈ ગયા, ત્યાં સુધી છોડે નહીં તમે. તો હે મહારાજ, કે અમારામાં જેવો ભાવ કલ્પે છે તેનું તેવું પણ મળે છે. જો ભગવાન નિર્દોષ જાણે તો નિર્દોષ થાય. તમે મહારાજને દંભી કપટી અને મોટા પુરુષ પ્રભુ સ્વામી મહારાજ, યોગી બાપા, શાસ્ત્રી મહારાજ એ બધાને તમે કંઈક મનુષ્ય ભાવ આવે, કંઈક ભાવ ફેર પડે તો તમે ગમે બીજું સાધન કરો, બધું કરો, કંઈ પત્તો ના પડે. હવે દીવા રાખવાની જરૂર છે, બીજું કાંઈ આપણે ભગવાન મળ્યા છે એટલે ભગવાન મળ્યા ના હોય તો પાપામાં ચોરાસીમાં ફેરવાઈ રહ્યા, પણ ભગવાન મળ્યા એટલે આપણે બધી ક્રિયા પલટી જાય, બદલી જાય, આપણી ક્રિયા પણ બદલી જાય. એ મહારાજે કહ્યું.

જેને જેને અમારો સંબંધ થયો છે તે સરળ પણ દીર્ઘકાળીન માને છે. ભગવાનનો સંબંધ, તમને ભગવાનનો સંબંધ થયો તો એને પણ દીર્ઘકાળીન માને, એ પણ દિવ્ય છે. તો ભગવાન દિવ્ય હોય એમાં ક્યાં પ્રશ્ન છે?

શરીરમાં જે બહુ સુંદર સરસ વાત કરી, ટૂંકોનો ટચ, એમાં બધું આવી જાય. આનંદ સાધન બધા

એવા થઈ ગયો, તમે પણ એવા થઈ ગયો. અને જે ભાવ ફેરફાર પર બધું બાજી બગડી જાય, જીવન બગડી જાય. અમારવા જેવો ભાવ કલ્પે તેને તેવું ફરવે. અમારું સ્વરૂપ આકાશની પેટે નિર્લભ છે. આકાશ આકાશ કંઈ પકડાય તમે પકડી લો, એ મારા પકડાયવા નથી. જબરજસ્ત ભગવાનની કળાઓ છે, એમાં કોઈ અંદર આવે નહીં. અમારા જેવો ભાવ કરે તેને તેવા. અમારું સ્વરૂપ આકાશ પર નિર્લેપ. અમે સર્વ વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. જો બધામાં વ્યાપક આપણા બધા અનંત કોટિ બ્રહ્માંડ જે બધામાં મારા જ વ્યાપે છે. અને પછી પોતે અક્ષરધામમાં પણ વ્યતિરેક સ્વરૂપ એ છે. આ બે સ્વરૂપો છે વ્યતિરેક. અમે સર્વવ્યાપક હોવા છતાં વ્યતિરેક પણ રહીએ છીએ. આ વાતનું નિશ્ચિત મનન કરવું, આટલું જ કરવાનું છે. મારા ફર્યા, બધા સાધન કર્યા, રસોઈ આપ્યા, કંઈ બધું કર્યું, પણ આટલું ઉમેરવાનું છે કે ભગવાનને નિર્દોષ સમજવા. અને સર્વવ્યાપક હોવા છતાં વ્યતિરેક. આ વાતનું નિશ્ચિત મનન કરવું. મનન કર્યા વિના તે વિસરાઈ જાય છે. આપણે આ લોકની વિદ્યા હોય ને તો પણ મનન કરવું પડે, ત્રણ ચાર વાર વાંચવું પડે તો એ કંઈ યાદ રહે. તો આ તો બ્રહ્મ વિદ્યા છે. એમાં કેટલું મનન કરવું પડે, એ મય થઈ જવું પડે, ભગવાન મય થઈ જવું પડે તો આપણને. અને થવા જેવું છે આ દુનિયામાં શું બધું માલ છે, એટલે ભગવાનને સન્ના થવા જેવું છે એ થઈએ તો બધું મોટું કામ થાય. દીવભાવનું શ્રવણ મનન નિદ્રિયાસ કરવામાં કચાશ રહે છે, તેથી મનુષ્ય ભાવ આવે છે. આ બધા હરિભક્તોમાં અંદર અંદર કજિયા થાય, ઝઘડા થાય, એનું કારણ આ છે. મનુષ્યભાવમાં મનુષ્યભાવ પૂરેપૂરો ના હોય, અરે દીવભાવ પૂરેપૂરો ના હોય એટલે આવી દશા થાય. તો આના ઉપર જ જવાનું છે. સુખપુરમાં રાવત ધાદલ લેતા ઘરે શેરે મુકમીને કહ્યું, અમે જે વાત કરી તેમાં તમને સમજાવ્યું નહીં. આ મુક્તાન સાહેબ સમજાવ્યું નહીં, બીજા કોને સમજાય. એટલે અઘરું છે. આપણે માનીએ નિર્દોષ બુદ્ધિ મારામાં રાખી એટલે થઈ ગઈ. નિર્દોષ બુદ્ધિ રાખવામાં એટલું બધું અંધા આડું આવે, બધું આખું જીવન જ આડું આવે. તો પછી વાત બરાબર ધારી. ભગવાનના દિવ્ય ચરિત્ર અને મનુષ્ય ચરિત્ર બંનેને દિવ્ય જાણે તેનો સત્સંગ દ્રઢ સમજો. સત્સંગ એ આપે તો જ કહેવાય. હજુ પરીક્ષા લેવાની બાકી છે, પરીક્ષા લેવાય તો ખબર પડે. આમ આમ આમ તરી જઈએ, બધું કહી દઈએ, સ્વામી મારાથી નહીં બને, આ બીજાને શોધી લો, એવું દુઃખ થઈ જાય. એટલે ખરેખર પરીક્ષા આવે ત્યારે ખબર પડે. ભગવાનના દિવ્ય છે ત્યારે મળશે. બંનેને દિવ્ય જાણે તેનો સત્સંગ દ્રઢ સમજો. ગોપીઓને તો મનુષ્ય ચરિત્ર દેખીને ભગવાનના પ્રેમની વૃદ્ધિ થઈ. જો મનુષ્ય ચરિત્ર બીજાને તો મનુષ્ય ચરિત્ર

0: जरा गाय तो ठिकाने पर आंबा सेठ, आंबा सेठ रोज श्रीजी महाराज ने सवारे 3 वागे दातन लाता अने एक धारा पर एक बार श्रीजी महाराज ने અને ખભા ઉપર અધીબા હતા. અધીબાનો સંકલ્પ હતો કે મહારાજ મારા ખભે હાથ મૂકે, તો ખાલી પસાર થયા ત્યાં હાથ મૂક્યો એમાં આંબા સાહેબ ડગી ગયા, ડોલી ગયા. તો બીજો ભારે ચરિત્ર કર્યું તો સિદ્ધાર્થ એ ખાલી ખભે હાથ મૂક્યો, પછી ભારતે પાછી જોયું પણ નથી. નહીં તો કોઈ વ્યક્તિને ખભે હાથ મૂકે પાછા જોઈએ આપણે કોણ છે શું છે નિશ્ચય કરી. પણ મહારાજ ફક્ત આમ હાથ મૂકીને ઉતરી ગયા દાદરો, તો શંકા પડી. બીજી ભારે આપણે પણ એવું છે, આપણે બધા બેઠા છીએ મૂછો તાણીએ ખબર પડી પરીક્ષા લઈને, પણ પરીક્ષા રાઈટ પુરુષ મળે ગમે ઠેકાણા વગરના એ વાત નથી. મહારાજ સ્વામી ગુરુ પરમ્પર એમની વાત નોખી છે, એ દિવ્ય છે. આપણે અલ્હાબાદમાં એક ભાઈ હતા, રાસ રમતા હતા. તો લોકો બુદ્ધિશાળી છે ને, લોકો બુદ્ધિશાળી પૂછ્યું કે તમે આ શું કરો છો, કેમ રાસ રમું છું, કેમ હું કૃષ્ણ છું, કૃષ્ણ એટલે રાસ રમું છું. તો બીજા હરિભક્ત ભક્તોએ કહ્યું કે મહારાજ તમે રાસ રમો છો બરાબર, એ પણ કૃષ્ણ ભગવાને ખાલી પર્વત ઉપાડ્યો નહોતો, એ ઘણી બધી ક્રિયા કહી. તો તમે આ એક ઢેફો ઉપાડો આંગળીમાં ફેરવો, તમે કૃષ્ણ માની ક્યાંથી ફેરવો એનો બાપ ખબર. એટલે મોટા પકડાઈ ગયા, એને ભગવાન થવું સહેલું નથી, થઈ જાય સહેલું થઈ જાય, પણ પછી પોલ બહાર પડે ને ત્યારે ખબર પડે કે આપણે ભગવાન મળ્યા, શ્રીજીમાં સર્વોપરી ભગવાન મળ્યા. આપણે તો કોઈ પ્રશ્ન જ નથી, મહારાજ સ્વામી સંતો બધા મળ્યા છે અને બધા દિવ્ય છે. તમે એમના સંબંધે તમે પણ દિવ્ય છો બધા. ભગવાનની ક્યાં વાત છે, એટલે ભગવાન હોવા જોઈએ. ભગવાનના ચરિત્રોમાં સંદેહ ના થાય તો સાધન માત્ર તેમાં આવી ગયા. પણ બહુ અઘરું છે. આંબા શેઠને એક જરાક થયું તો ડગી ગયા, ભારે ડગી ગયા. કેટલા વર્ષો સુધી આવ્યા એટલે આપણે પણ ભગવાન પરીક્ષા કરતા નથી, ખરેખર પરીક્ષા કરે તે કરવાના નથી. આપણી બુદ્ધિ બધી જોઈ છે, તપાસી માપીને કે મારે આટલા હરિભક્તો આટલામાં છે, એ વધારે તપાસ ઊંડી કરતા હતા. નહીં તો એક એકની દાંડી ઉડી આવે. યોગીઓ કહેતા કે તો આપણે મહારાજ સાસી માર વખતમાં હતા એટલે પાર પડ્યું, પણ શ્રીજી મારના વખતમાં હતા તો કોઈ પાર પડે નહીં. મારે એવા એવા ચરિત્ર કર્યા છે બધા ઠેગાડે પડી જાય. भगवान ना चैत्र में संधि ना थाय तो साधन मदद में आ गया। भगवान आवो दृढ़ निश्चय जेने हृदय में थयो, भगवान दृढ़ निश्चय फरजली, भगवान आवो दृढ़ निश्चय जेने हृदय में थयो तेने सत्संगनो कैफ वर्ते। बे प्रकारना कैफ छे, एक खोटो कैफ है खावा पीवानो कैफ है, बीजा साधन मरणनी भक्ति करेलो कैफ है। आओ भक्त होय तेने अमे घरनो त्याग करवानो कहीए तो पण संशय न थाय, मृत्युथी पण घर छोड़वानुं काम कठिन छे, पण भगवान ने सर्वोपरी समझे तेने काई कठिन नहीं। भगवान कोई संशय न थे काम थी है। सहजानंद साईं महाराज। श्री स्वामीनारायण भगवान की जय। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે। વિષયને માર્ગે આંધરા થવું, બહેરા થવું, લૂલા થવું એમ થવું, પણ આસક્ત ના થવું। સ્વામી કેટલી સરળ ભાષામાં મોટા મોટું રહસ્ય સમજાવી દીધું। હવે વિષયને માર્ગે આંધરા થવું એટલે આખું મીચેલી વિષય સામ જોવું નહીં, અયોગ્ય વિષય હોય એને સામું જોવું નહીં, અને બહેરા થવું, કાન બીડી લેવા, બહુ અઘરું છે પણ એ જે મોક્ષ હોય ખરેખર અને તાન હોય એટલે બહેરા થવું, લૂલા થવું એમ થવું, લૂલા એટલે વિષયને માર્ગે પ્રયાણ કરવું જ નહીં, ટૂંકમાં પાછા જ વરવું, પણ આશક્ત ન થવું। મૂળ છે વિષય, આપણે મહારાજે વાત કરી, જે હરિભક્તને રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ, એટલે વિષય મનમાંથી કાઢી નાખાય તો અરે એને જરૂર પૂરતું એ તો લેવાય નાનથી, અને ઉતરતું રાશિ લેવાય, એ વાત જો આપણે તો બહુ અઘરું છે, આપણે તો ખરેખર એમ જ પડ્યા છે, અને પાછા વરવું એ જ્ઞાનથી કેટલું કરે બધે, જ્ઞાને કરી કેટલું પાછા વરે, પણ ન ભોગવવું એ ઉપાય છે, તો અત્યારે આપણે કેમ કરવું બોલો, ઢગલા બંધ વિશે છે, અને જ્ઞાનથી મને કેટલું પાછો વર પહોંચાય, એટલે મુમુક્ષુ હોય ખફવારો હોય તો જ પાદરું પડે, બાકી તો લેવાઈ જાય, ગમે એવો સારો હોય તો આમ તો ચાખે તો બધું કેટલું, એટલે ટૂંકમાં સ્વામીની ઈચ્છા તો એ જ છે કે વિષયમાંથી પાછા વરવું, કોઈ દિવસ વિષય બાજુ જવું નહીં। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે। આ બ્રહ્માંડના સર્વજીવને ખવડાવવું તે કરતાં એક ભગવદ્ગીતાને જમાડવું એ અધિક છે। જો બીજા તો બીજાને જમાડીએ, એ કેવા હોય, કેવા મનમાં વિચારો હોય એને જમાડીએ, શું ફાયદો થાય? એક ભગવદ્ગીતા જેને મહારાજ સ્વામી નિષ્ઠા છે અને ભગવાન બાજુ જે પ્રયાણ કરે છે એને જમાડવા, અને આપણા હરિભક્તો છે એવા, એકવાર એક હરિભક્તે બીજા બધા આમ કરવું તેમ કરવું એવું બધી વાત જણાવી, તો એને કાંઈક ના કર્યું, પણ પાંચ બાળકોને જમાડ્યા, તો બધું આવી ગયું. એટલે ભગવાનજી એ મહારાજ સ્વામી નિષ્ઠાવાળો હોય, સ્વામિનારાયણ ભગવાન નિષ્ઠાવાળો હોય અને ધર્મ નિંપાડતો હોય, એને જમાડવા તો આપણને ફળ મળે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કહીએ, ખટરસમાં રહ્યા અને જલેબીમાં ગયા. શ્રીજી મહારાજે શરૂ શરૂમાં સંતો પરમહંસો પાસે ખૂબ તપ કરાવ્યા હતા. ભોજનના છ છ ભોજનના છ અને છ રસનો ત્યાગ રાખવો તે ખટરસ વર્તમાન ગણાય. તેવા આકરા વર્તમાન પાળનારા ઘણા સાધુ હતા. પછી મહારાજે પ્રકરણ ફેરવ્યું ને સૌને મિષ્ટાન જમાડવાનું શરૂ કર્યું. તેમાં અતિ વૈરાગવાળાને આ ન રૂચ્યું ને સત્સંગ છોડી જતા રહ્યા. જે કરવાનું હતું સત્સંગ રાખવાનું હતું, ગમે ભોગે સત્સંગ રાખતું, સત્સંગ છોડી ગયા. ક્યાં ગયા છે ને શું કરતા હશે સત્સંગ છોડીને? એટલે વેગવાળા હોય અને અણસમજણ હોય. મહારાજે મારે જે આપે, શ્રીજી મારી પ્રસાદી કહેવાય, એ રોટલો આપે તો રોટલો અને જલેબી આપે જલેબી, મહારાજની પ્રસાદી ક્યાંથી? એ પ્રસાદીનો મહિમા સમજ્યા હોય તો, પણ પદાર્થનો મહિમા સમજ્યો હોય અને જો મારે તપ કરાવ્યું, બધું કરાવ્યું, કટરસના નિયમ આપ્યા, એ બધું પાલન કરીને, પણ મારા જે મિષ્ટાન આપ્યું એ જો સમજણ નથી, અણસમજણ, પ્રસાદી ક્યાંથી ભગવાનની એ આપે? જો ખીમિયાનને એવું થયું, મુક્તાનંદ સ્વામીને બહુ ભાર ખીમિયાનંદ, કેટલા વર્ષોથી ધારણા પારણા કરે, તો મહારાજને કહું, મહારાજ હવે ખીમિયાનંદને બંધ કરાવો, તમે ભગવાન જ્યાં ભગવાન મળ્યા, હવે સાધન બધા થઈ રહ્યા, તો કે હા લાવજો, એમને લાવજો, વાત કરીશ. પણ જે દિવસ ઉપવાસ હતો તે દિવસ લાવ્યા, અને મહારાજે થાર આપ્યો, લો થાર, આજથી બધા તમારા નિયમ પૂર્યા અને જેટલા વર્ષો તમે રહેશો એ બધા ધારણા પારણાના પાલનના નિયમ અમે ગણી લઈશું. પણ કે થારૂપી માયા આવી, એ થારૂપી માયા કઈ સમજણ? જે બધા ભાવ બ્રહ્માદિક પ્રસાદી ઈચ્છતા હોય છે, અને આખા બ્રહ્માંડમાં મહારાજની પ્રસાદી ક્યાંથી? થારૂપી માયા, માયા પરથી થારૂપી માયા આવી. એટલે ભગવાનમાં કેટલો, એટલે મન મોજી મન વાત કરતા હતા એટલે આ સમજ પડી નહીં. પરંતુ જેમણે કેવળ શ્રીજીની મૂર્તિનું સુખ લીધું કે આ પ્રકરણમાંથી પાર ઉતરી ગયા. ટાળી અગ્નિ એટલે હિમ, એટલે એટલે આ જે મહારાજનો મહિમા ખરેખર પ્રસાદી મહિમા સમજતા હતા, મહારાજની મૂર્તિનું સુખ લીધું, તે આ પ્રકરણમાંથી પાસ થયા. એટલે ભગવાન રાખવાના હતા, બીજું કંઈ ગમે એમ કંઈ, ભગવાન જેમ જે ઈચ્છા હોય એ રીતે રહેવું જોઈએ. ભગવાનને મૂકીને બીજા બીજા તપ નિયમમાં પડ્યા. સ્વામિનારાયણ હરિ સ્વામી વાત કરી છે, મહારાજ કહેતા જે હરિભક્ત કોઈ રીતે સુખ્યા થતા નથી, હરિભક્ત કોઈ રીતે સુખ્યા થતા નથી. આ સ્વામીનો અનુભવની વાત છે, સ્વામી અનુભવની વાત કરે. હરિભક્ત કોઈ રીતે સુખ્યા થાય, તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થતા નથી. જો ખરેખર અમે તો જોયા છે, પૈસા તો તપ ત્યાગ બધું હોય, બધું ફરી જાય અને બધી કાંઈ ન રહે, રૂપિયા પર દર્શન કરવાનો નવરા થતા નથી. ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ના મળે શું દર્શન, શું દર્શન જોઈએ. અને ગરીબ રાખે તો તેર સાત સાધન તેર તૂટે એવું બધું હોય તો કે શું દર્શન કરીએ, શાના દર્શન, આ ખાવાનું તો મળતું નથી, એ રીતે વાત કરે. માટે બે વાતે જીવ ભગવાનને ભસતા નથી. એટલે જો ખરેખર મોક્ષ હોય, એકાંતિકપણું હોય, તો ભગવાન ભજાય, ગમે એ પછી ભજાય. નહીં તો પૈસા ના ઢગલા હોય તો એના ભજાય, કે નવરા થતા અને ગરીબ રાખીએ તો કે શું દર્શન જોઈએ, ખાવાનું તો મળતું નથી. એ રીતે માટે બે વાતે જીવ ભગવાનને ભજતા રહે તે સારું ચાર ઉપાય કરીએ છીએ. તે સામ જે વાતો કરીએ છીએ, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કરીએ છીએ, ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ એમ કરીએ છીએ. આવી વાત બધું આપણા લાભમાં જ છે. ચાર દંડ દેખાય પણ આપણા મોક્ષ હોય તો સૌરૂપ પડે, સૌરૂ લે. સામ જે વાતો કરીએ છીએ, વાતો કરવા, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કરીએ છીએ. ભેદ આપણે જુદા અર્થમાં આપણે બધી વાત કરીએ, સામ દામ ભેદ ને દંડ, એટલે પનિશમેન્ટ સજા એવી એ ભાવમાં આપણે લઈએ. પણ સ્વામી સુંદર વાત કરી, બધા આપણા લાભમાં છે, સમજણ હોય તો બધા જે સર્વે ખોટું કરીએ છીએ એટલે બધું જમપુરીનું દુઃખ દેખાડીને બધું કરીએ, ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ, જમપુરી એ પણ બીકને મારે પાછા ભગવાનો બાજુ વરે, એટલે ચાર ઉપાય કરીએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, સત્સંગમાં કેટલાક મુક્ત છે તેમાં કેટલાક ભેદ છે. બધા મુક્ત તો છે, બધા જે ભગવાનનો સંબંધ થયો, સંતનો સંબંધ થયો, એ બધા મુક્ત છે, મુક્તમાં ગણાય. કેમ કે જેતે દિવસે એ મુક્તની પંક્તિમાં ભરવાનું છે અને અખંડ સુખી રહેવાનું છે. તો બધા પણ અહીંયા જે અહીં પૃથ્વી પર જે મુક્ત છે એમાં ભેદ પડે છે. તો કેટલાક મુક્ત તો મંદિર મેળવીને ધર્મશાળા કરાવે એવા છે. સારું છે, ભગવાન સંબંધી બધું મેળવ્યો મંદિરે કરાવે કારખાને. ને કેટલાક ખેતરવાડી બાગ બગીચા કરે એવા છે. કેટલાક આ બધે આપણે જુદા જુદા અંગ હોય એ પ્રમાણે લઈ લે ને કરે. ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય. જેવા સ્વામી મુદ્દાની વાત કરી, આ બધા ખોટા નહીં રહ્યા, આ બધા જ કામના છે, પણ ભેદ પાડે છે. અને કેટલાક ગામ ગરાસ કરે એવા હોય એ સર્વ પ્રકારના મુક્ત તો ગણાય, પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા અને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તવે. આ એકાંતિકપણાની વાત એ બધું સારું છે, ભગવાન સુધી ક્રિયા છે, પણ એ બધા પોતપોતે રુચિ પ્રમાણે લઈ માંડે. પણ આ ચાર પ્રકારનું મુક્ત છે એ પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા અને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે. જે નિષ્ઠા એકાંતિક પણ પ્રવર્તાવે એવા બધા થોડા એ જાજા મળે નહીં, લાખમાં લાદે નહીં કરોડમાં કોક એવા છે. એટલે આવા બહુ ઓછા, પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, જે લાખમાં લાદે નહીં કરોડમાં કોક એ બધા આવા મુક્ત બહુ થોડા. પણ માલ તો એમાં જ છે. ને આ વાત વારે વારે વિચારી વિચારી નિર્ધાર કર્યો છે તે કહો સ્વામી. વાત આ વાત વારે વારે વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે કહો સ્વામી. આ મુદ્દો આ લાય છે કે અમે એમને નથી કહેતા, બધું જાણી વિચારીને વારે વારે વિચારીને અને તમને સારું સાર આપવામાં આપીએ છીએ. ને આ વાત વારે વારે વિચારી વિચારી નિર્ધાર કરતી કહું સ્વામી. એટલે રહસ્ય અભિપ્રાય એના ઉપર ગયા. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે, મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય ને તેને કોઈ દેશકાળ લાગે ને સત્સંગમાંથી જવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે, અથવા તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરણ પણ સત્સંગમાં રાખે, પણ એને જવા દે નહીં. જો સત્સંગનો મહિમા, સત્સંગ કેવી વસ્તુ છે, સત્સંગ સત્સંગમાં ઠેઠ મહારાજને ચરણમાં પહોંચાડી દે સત્સંગ. ખરેખરો સત્સંગ કરે આપણે કહીએ એવો સત્સંગ નહીં, પણ ખરેખરો જે સત્સંગનો અર્થ સરે એવા એવો સત્સંગ કર્યો હોય એ આપણને ઠેઠ મહારાજ પાસે પહોંચાડી દે. મોટા સાધુ સાથે જીવ બાંધ્યો ને તેને કોઈક દેશકાળ લાગે અને સત્સંગમાંથી જવું પડે એવું હોય. પણ મોટા સાથે જીવ જવડ્યો હોય તો મોટા સાથે જીવ બાંધ્યો હોય તેને બીજાને તો જેને મોટા સાથે જીવ બાંધ્યો નથી એની વાત તો જુદી છે, એ ગમે એમ થાય. પણ મોટા સાથે જીવ બાંધ્યો હોય તો એને ગમે એમ કંઈ સત્સંગમાં રાખે, એટલે દેશકાળ લાગે સત્સંગમાં જવું પડે એવું હોય તો પણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે. સંત પોતાની માથે લઈ લે, એને એની તાકાત ના હોય એની ઈચ્છા ના હોય તો મોટા સાધુ પોતાની માથે લઈ લે, અથવા તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, તો તેને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે. અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરણ પણ સત્સંગ રાખે. જેવા મોટા પુરુષ કેવા દયાળુ, એમાં જીવ બાંધવો હોય તો આ બધી વાત થાય. રોગ પ્રેરણ પણ એને સત્સંગ રાખે. રોગ હોય તો આગું પાછું ના થાય અને ભજન ભક્તિ કરે, અને ભજન ભક્તિ ના કરે પણ તો એ રોગ પ્રેરણ એટલે પાછી વૃત્તિ એને સત્સંગમાં રાખે એટલે મોટા પુરુષના ફાયદો, મોટા જીવ બાંધ્યો હોય તો આ ફાયદા. રોગ પ્રેરણ પણ સત્સંગમાં રાખે ખરા. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી જય. જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાં જગત શું કાઢશે? જગત પ્રધાન એટલે સાધુમાં એ ગ્રહસ્થ એકલા. સાધુમાં જેને જગત પ્રધાન હોય, જગતની વાતો કરતા હોય, જગતનું રસ લેતા હોય, જગતની ચર્ચા કરતા હોય, એ સાધુ હોય તો એ ભલે સાધુ હોય પણ જગત કાઢશે નહીં. બીજાના જીવન ક્યાંથી કાઢશે? નહીં જ કાઢે. ને ત્યાગી ગ્રહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે. સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. આ મોટું અભિયાન છે. આપણે દરેકને આપણે પ્રવચન કરતા હોઈએ તોય એમાં આ ભાવ હોય કે મારા જેવું સમજે તો ઠીક, પણ એ વાત બરાબર નથી. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. સંગ કરવામાં અને સત્સંગ કરનારામાં પણ બહુ ભેદ છે. સંગ કરનારામાં અને સંગ કરવામાં અને સત્સંગ કરનારામાં બહુ ભેદ છે. જમીન અસરનો ભેદ છે. કેમ જે મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગ્રહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. શ્રીજી મહારાજનો સમાગમ તો ગ્રહસ્થો પણ અને ત્યાગી પણ સમાગમ કર્યો છે, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. અનંત ભેદ. ને સમાગમ કરો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. સમાગમ કરો ને ભેગું રહેવું તો એમાં ઘણો ભેદ છે. જેમ ગાયના આવોમાં ઈતરડી રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી, ને વાછરું છે તે છેટે રહે છે તો પણ તેને દૂધનો સ્વાદ આવે છે. સ્વાઈ સુંદર દ્રષ્ટાંત આપીને વાત કરી કે આપણે બધા રહીએ છીએ પણ આનંદ ભેદ પડે છે. કેમ કે જેવી સમજણ, જેવો અનુભવ, જેવું એને કહીને આનંદ. મહારાજનું સમાગમ કર્યો બધા પણ ઘણો ભેદ પડ્યો છે. આનંદ ભેદ પડ્યા છે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે. નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે. મારે ભગવાન ભજવા જઈને હું શું કરું છું એમ જોયા કરવું. આપણે ઘણી વખત બહુ જોયા કરી તો tôi em thay cái em bị cái số giờ phần cho ai thì cái cái cái cái đi cái hàng đấy thì thế à muốn số cái đó chứ anh số cái đó chứ hết lên niềm tin sự cái em ba chú vari nó giờ hư gì mà cái Bhagwan bây giờ thế nên số cái đó chứ thuộc mà Bhagwan bây giờ thế nên số cái đó chứ Bhagwan bây giờ એ નિયંત્રણ અનુસંધાન રાખો જો પ્રમુખ સાંઈ મહારાજે એમને આપણે સુબ્રમણ્યમાં પૂછ્યું કે તમારો બીજો શું પ્રોજેક્ટ સાંઈ કે કથા વાર્તા સમાગમ તો જો એ સ્વામીના અંતરમાં છે સહેજે સહેજે વિચારવું પડ્યું નથી સહજ સ્વભાવે આ વાત નીકળી કે અમે ભગવાન ભજવાનું છે બીજું શું કરવાનું છે નિરંતર સરક્રિયા પાછું વારીને જોવું જોઈએ મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું જે મારે ભગવાન ભજવા છે એ અનુસંધાન રહેવું જોઈએ અને હું શું કરું છું એ અંતર્દૃષ્ટિની વાત છે અને સખત અંતર્દૃષ્ટિ અંતર્દૃષ્ટિની સખત અંતર્દૃષ્ટિની વાત છે કે આમ હું ભગવાન ભજવા આવ્યો છું આ બધું શું ચાલે છે એમ નિરંતર તપાસ કરવું નહીં તો ફંટાઈ જાય આ નિરંતર તપાસ ન કરીએ તો ફંટાઈ જાય અને તમને એમ લાગે કે હું ભગવાન ભજું છું ભગવાન સંબંધી ક્રિયા કરું છું પણ એ બધું ભગવાન ભજવાન વાત સાવ જુદી છે અને જેતલપુરના અષ્ટમાં ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી શ્રીજી મહારાજે વાત કરી એ બહુ આ અણી તલવારની અણી જેવું છે આ કામકાજ સરદાર આપણે ભગવાન ભજવાની વાત એ અંતરમાં તો પ્રમુખ સાંઈ મહારાજે સહજ સહજ આ વાત નીકળી એટલે એમને તો નક્કી જ કર્યું છે ભગવાન ભજવાનું છે બીજું કાંઈ નહીં તો આપણે એવી રીતે થવું જોઈએ ભગવાન ભજવાન બીજી કોઈ વાતમાં આપણે ધ્યાન ના આપવું ભગવાન ભજવાનું જ કામ છે સ્વામિનારાયણ હરે સ્વામે વાત કરીએ નિરંતર સરક્રિયા પાછું વાળીને જોવું છે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરું આ ભગવાન ભજવાની વાત એ અંતરમાં ઠરી અને પાકી પાકે પાએ આપણે દ્રઢ કરી કે મારે ભગવાન જ ભજવા છે બીજું કાંઈ કરવું નથી બીજું બધું થવાનું છે એ થશે પણ ભગવાન ભજવાનું કામ બહુ મોટું છે સ્વામિનારાયણ હરે સ્વામે વાત કરી છે સત્સંગ કરવામાં અને સમજવામાં ઘણી કસર રહી જાય છે સત્સંગ કરવામાં અને સમજવામાં ઘણી કસર રહી જાય છે કેમ જે મહારાજ બિરાજતા ત્યાં દર્શન થતા હોય તો એટલી વાર 10-20 સાધુ તો ઘડીએ છેટે જતા નહીં ને ગમે એટલો શાક લાગ્યો હોય પણ રાતે દર્શન થતા હોય તો આખી રાત દર્શન કરતા ને કેટલાક સુખે સૂઈ રહેતા એમ સમજણમાં ઘણો ભેદ છે સુખે સુઈ થાય મારા ભલે વાત કરતા હોય ગમે હોય પણ એમને ચહ સુખ આવતું હોય ઊંઘનું સમાગમનું નહીં પણ જે ખણા ખપવારા હોય ખરેખર તો આખી રાત મારા જ વાત કે તો આખી રાત જાગતા અને જાગતા એટલે નહીં આમ ઝોલા ખાતા ખાતા જાગતા નહીં પણ घर का अंदर परोवाई जाता है। महाराज बात मारा साथ एक रस्ते जाता है, ये तो सांभरता है। स्वामीनारायण हरे स्वामी बात करीजिए, મોક્ષને તો નિરંતર હોકારા કરનારા જોઈએ, મોક્ષ બીજાની વાત નથી, જે મોક્ષ હોય એમાં ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય બધા મોક્ષ નામ પડ્યું, તો મોક્ષને નિરંતર હોકારા કરનારા જોઈએ, તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાળા વાળામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય, નિરંતર હોકારા પડકારા કરનારા જોઈએ। એટલે ભગવાન મહારાજ સ્વામી એમ સમજાવે છે આપણને કે ભગવાનમાં જ જોડાવું જોઈએ, બીજે કાંઈ જોડાવું નહીં, એ નિરંતર તો આ બધું કામ થાય। મોક્ષને તો નિરંતર હોકારા કરનાર જોઈએ, તે હોય તો પ્રભુ ભજાય, નીકળતો જેમ વાળામાંથી વાઘ બકરું પડી જાય એમ થાય। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે, બ્રહ્મઋષિ ને રાજઋષિ, ત્યાં બ્રહ્મઋષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે, રાજઋષિનો માર્ગ મુખ્ય છે, બહુધા એ જ પાર પાડે એવો છે, અને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે। યોગીઓ પણ ઘણી વાર કહેતા બ્રહ્મ વિદ્યા ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે। સ્વામી કોલેજમાં ગયા હતા, નારાયણ ભગતની કોલેજ, અને પછી બધી સ્વામી તપાસ કરી, બધી એ લોકો બધી ઘણી બધી વાત કરી, સ્વામી કંઈક ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે। ત્યાંથી જ બીજ નાખી દીધેલા કોઠારી સ્વામીને, આપણે વિરક્ષાર સ્વામી પહેલાંથી જ બીજ નાખી દીધેલા કે ભણવા જઈએ તો ભ્રમ વિદ્યા, અને એમાંથી જ બધું ઘણું ફેર પડી ગયું, માર્ગ જ બદલી નાખ્યો। બ્રહ્મઋષિ અને રાજઋષિ, ત્યાં બ્રહ્મઋષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે, ને રાજઋષિનો માર્ગ મુખ્ય છે, ને બહુધા એ જ પાર પડે એવો છે, અને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મ વિદ્યા છે, ને એમાં જ માલ છે, ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, અંતે ગમે સરવારો કરી કરીને આપે ઉત્તર આવીએ છેવટે। તો સ્વામીએ કહ્યું કે બધું ઘણું બધું કરો તમે, પણ આ બ્રહ્મ વિદ્યા ભણ્યા સિવાય છૂટકો જ નથી, અને એમાં જ માલ છે, અને એ જ સરવારૂપે આવશે, પણ જીવ એ માર્ગે ચાલતા નથી। સ્વામી બધી ઘણી બધી વાતો કરે છે, આપણને કરે છે, પ્રમુખ સ્વામી મહારાજ યોગીઓ પણ બધી ઘણી વાતો કરી છે, પણ એ માર્ગે ચાલતું જ નથી, ગમે એમ હોય છટકબારી આપણે મનમાં ના હોય પણ તો એ થઈ જાય છે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે, મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતાં પણ અધિક છે। કેમ જી, ભગવાન તો મનુષ્ય રીતે કરે, તેથી સમજણની કસર હોય તો સંશય થઈ જાય ને અવરું પડે, માટે સાધુનો સમાગમ અધિક છે, ને દસ હજાર રૂપિયા ખર્ચે તે કરતાં મંદિરના રોટલા ખાઈને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તો અધિક છે, કેમ કે ઓલ્યાને દેશકાળ લાગે। ઉલન દેશકાળ લાગે પણ આને દેશકાળ ના લાગે તે મહારાજે કહ્યું છે. જે સત્સંગે કરીને વશ થાવ છું એવો બીજે સાધને કંઈ વશ થતો નથી. જો મહારાજે પણ પડે વાત કરી છે કે જે સત્સંગ કંઈ વશ થાવ છું એમાં બીજા સાધને કંઈ વશ થતો નથી. સત્સંગ મુખ્ય છે. સત્સંગ મન દઈને કરવે. બેઠા હોઈએ સત્સંગ વાતો સાંભળતા હોઈએ એ ના કહેવાય, સત્સંગ ના કહેવાય. મન લઈને ખરેખર ધ્યાન આપીને શું વાત થાય છે એ પોતે અપનાવે એવી રીતે સત્સંગ કરે તો મારે કે એવી રીતે મહારાજે વાત કરી. સત્સંગ વશ થવો છે એવો બીજો સાધન કંઈ વર્ષ. એટલે આવો સત્સંગ આવી રીતે સત્સંગ કરતો હોય એ ભગવાન એને વશ થઈ જાય છે. એ સત્સંગ કરે તો સંસારમાંથી પણ મૂકાઈ જાય. અને ખરેખર સત્સંગ કરે તો જો આપણે આવ્યા તો આપણે હેતથી પ્રીતથી આવ્યા છીએ, સમજણથી આ સત્સંગ કરીને નથી આવ્યા. એટલે ઘણી કસર રહી જાય છે અને આડાવરી ડોલાય છે અને માન ઈર્ષ્યા કપટ છળ એ બધું અંતરમાં રહે છે. એટલે સત્સંગનો વાંક નથી. સત્સંગ ખરેખર કરે તો સંસાર મૂકાઈ જાય. સંસાર મૂકાઈ જાય જ્યાં હોય ત્યાં સંસાર મૂકાઈ જાય. એ સાધુ થયો તો જ મૂકી જાય એવું નથી, ગમે ત્યાં હોય. પણ ખરેખર સમાગમ કરે તો આ સત્સંગ સંસારમાંથી પણ મૂકાઈ જાય એવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજ જય. યોગી આપવાના વખતમાં ભગતજી મહારાજનું જીવન ચરિત્ર બહાર પડવાનું હતું. એટલે યોગીબાપા એક હરિભક્તને બોલાયા અને એમને કહ્યું કે તમે 2000 રૂપિયા આપી દો તો આ ભગતજી મહારાજનું જીવન ચરિત્ર છપાશે અને બહુ મોટી સેવા થશે. અને થોડી આનાકાની કે ના પડી દીધી, યોગી આપવાને ના પાડી. હવે અને એટલો ખર્ચ તો રસોઈ આપવામાં થતો હતો પણ એમને સમજ ના પડી. પછી તો બીજા હરિભગત બધા 10 હરિભગત તૈયાર હતા એટલે એમને તો એ બાપાએ એમને કહ્યું તરત હા પાડી દી. પણ ઓલા હરિભ સમજ્યા નહીં. તો જો આપણે 15 પાઉન્ડ છે, 15 પાઉન્ડ તો ક્યાંય વેરાઈ જાય છે ખબર ના પડે. આમ પણ આમાં દ્રષ્ટિ ના આપવા છે કે આપણા વસાવો આટલું કિંમતી ગ્રંથ છે, મહારાજનું મહિમા છે અંદર. બીજો બધો કચરો ભેગો કરીએ આપણે અમેરિકામાં તત્વજ્ઞાની આવ્યા હતા એમને કહું કે 90% જે સાહિત્ય વાંચીએ છીએ આપણે બધું બુદ્ધિ ભ્રષ્ટ કરે એવું છે. જાહેરમાં બધે ઓથેન્ટિકલી અને 9% તો બધું જે છે અને આ 1% વાત આ પરમ તત્વ લખી છે 1% વાળી વાત છે. એ તો મહારાજનું મહિમા, મહારાજનું અધિકાર્ય અને મારી તત્વજ્ઞાન સંક્ષિપ્તમાં બધું બહુ સારી રીતે લખ્યું છે. એટલે વસાવું તો ખરું પણ વાંચવું ખરું અને ઘરા જેવું છે. શ્રીહરિએ બાપુભાઈના દરબારમાં મચ્છામાં વાત કરતાં કહ્યું,
1: મચ્છાઓ તો બધું બહુ મોટું પ્રકરણ છે ફૈબાનું. મહારાજને પાછા પડ્યા એવા ભક્ત હતા. એટલે ત્યાં મહારાજ વાત કરે છે ત્યાગી અને ગ્રહી. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. સીધી સાદી વાત છે પણ તત્વજ્ઞાન છે, આપણને ખબર ના પડે પણ તત્વજ્ઞાન છે. એ સામાન્યપણે આપણે બોલતા હોઈએ છીએ પણ મહારાજે મહારાજના મુખમાંથી નીકળ્યું તત્વજ્ઞાન, વેદવાણી બધું છે. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. જો બધું ઘણું બધું આવી જાય છે એકબીજાનું હિત ઈચ્છવું એટલે. અને આ એક વાતમાં તો એકાંતિક થઈ જવાય એકબીજાનું હિત ઈચ્છવું. જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. જો પછી મહારાજે તો ખાલી આજ્ઞા નથી કરી, મહારાજે કહે કે જે હરિભક્તનું હિત ઈચ્છે, જે હરિભક્તનું હિત ઈચ્છે તે સમાન કોઈ હરિભક્ત નથી. મારે સર્ટિફિકેટ આપે એટલે આપણે અહીંયા ડખો થાય છે. ભગવાન અને સંતમાં તો વાંધો આવતો નથી પણ હરિભક્તને અંદર અંદર બધું પ્રશ્ન રહે છે, પ્રોબ્લેમ રહે છે. એટલે એ દૂર કરું. હરિભક્ત એ ભગવાનને તુલે આવે. હરિભક્તનું હિત ઈચ્છું અને એ સમાન કોઈ હરિભક્ત નથી. કેટલી સરસ વાત કરી. આપણે બધું કરીએ છીએ, કરવાનું છે, તિલક ચાલો પૂજા આ બધા બધા, પણ આ વાત રહી જાય છે. અને બે વાત કરવાની છે, હરિભક્તનું હિત ઈચ્છું એ કરું અને તિલક ચાલો પૂજા પાઠ એ કરું. નહીં તો આ એક કરીને બીજું મૂકી દે, બીજું મૂકીને આ એક મૂકી દે, એવું નહીં. પણ આ તો આ સરસ ઉત્તમ ભાઈ છે, મહારાજને ગમતું છે. મહારાજ કે તે સમાન કોઈ હરિભક્ત નથી, મહારાજ સર્ટિફાઈ કરે છે. તો આ સર્ટિફિકેટ લેવા જેવું છે. અને થોડુંક જ દ્રષ્ટિમાં ફેરફાર કરે એટલે આવી જાય. આપણે દિવ્ય દ્રષ્ટિ રાખવાની છે. દિવ્ય દ્રષ્ટિ રાખે દ્રષ્ટિ પલટી જાય, અલૌકિકથી અલૌકિક ભાવમાં આવી જાય અને એને કંઈ કેટલો બધો લાભ થાય. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન એમનો રાજીપો, અને એમનો તો એક જરાક રાજીપો હોય ને તો કેટલું કામ થાય. તો આમાં તો મેં કહ્યું તે સમાન કોઈ હરિભક્ત નથી, એનો કેટલો રાજીપો છે. આ વિચાર જ એવા છે, દ્રઢ કરવા જેવી વિચાર જ દ્રઢ. આ સત્સંગ આમાં બહાર જાય, હરિભક્ત માટે વેર હોય, દ્વેષ હોય, અથવા એલર્જી હોય, અથવા ના ગમતું હોય, રુચિ ના હોય હરિભક્ત માટે, એ સત્સંગમાં ના કહે. સત્સંગમાં આવી બધી વાત ચાલે જ નહીં, સત્સંગ જ આ છે. અને આ સિવાય જે બધું આપણો કચરો ભેગો કરીએ છીએ, માન ઈર્ષા અદેખાઈ, એ સત્સંગ જ નથી. ત્યાગી અને ગ્રહી હરિજનોએ પરસ્પર એકબીજાનું હિત ઈચ્છવું. તમે હિત ઈચ્છો અને ઓલો ના ઈચ્છે તો એ કામનું નહીં. બંને અરસપરસ અરસપરસની વાત છે. પછી એમાં કેટલી મજા આવે. એક સામાન્ય હોય ને, તમારે કોઈ સાથે વેર હોય અને સમી જાય, જો આપણે કોર્ટ છેડીએ, કોર્ટમાં શું છે, એક જણ હારે ને એક જણ જીતે, બેમાંથી એક થાય, કોઈ હારે ને કોઈ જીતે કોર્ટમાં. પણ સમાધાનમાં કેટલી સુંદર વસ્તુ, સમાધાન એટલે બેને બે રાજી થાય અને બેનું કામ થાય અને વેર ઉત્પન્ન ના થાય. ઓલા કોર્ટમાં તો એક જણને વેર થાય, એક જણને બે જણને અરસ્પર વેર થાય, અને સમાધાન વસ્તુ આવી છે. તો મહારાજ જે વાત બધી કરે છે, સમાધાનની વાત કરે છે બધી વાત. તમે બાંધછોડ કરી, આ કરી, બીજાને માફી કાપવી, બીજાને ક્ષમા કરવી, એ એ આયુની વાત છે. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરવું. લો, હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરવું, અસમ સુરત ભાવિકતાની વાત છે. હવે આ બધી વાત જીવનમાં આવે અને લાવવું જ પડશે, છૂટકો જ નથી. આપણે ધણીનો કોઈ ધણી છે, હવે એમની આગળ આપણે શું હિસાબમાં, મહારાજની આગળ શું ગણતરીમાં આપણે, અને કોણ પૂછે છે તમને? આ જગતમાં જાઓ, કોઈ ઘરના બૈરા જ પૂછતા નથી. હવે તો આમ ઠાસ મારીને આમ કરીએ એ ના ચાલે. આ સત્સંગમાં તો નમ્રપણે, દાસપણે, નિર્માની ભાવ એ બધું રાખીને આ સત્સંગ કરવો. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ. લો, ભગવાન પૂર્ણનારાયણ બધા આપણે સગરામ ભાંગરી એના કૂવામાં મહારાજ એન્ટર થયા રાતના 2 વાગે. ઓલા બાજુમાં શેઠિયાનું ઘર હતું, ત્યાં મહારાજ ત્યાગ કરીને અને સગરામ વાઘરીના ઝૂંપડામાં પ્રવેશ કર્યો, અને એ તો કેટલો બધો આનંદ થયો. એટલે આવા ભગવાન જેને રાજી કરવાના છે એમને ઉદાસ કરવા ક્યારે મળ્યા નથી, ક્યારે મળ્યા નથી. પહેલી વાર આ ભગવાન મળ્યા, અને એટલે ગુરુઓ આપણને મળ્યા, ગુણાતીત ગુરુઓ મળ્યા, એ બધા એમને કુરાજી કરવા, કેવી વાત. હરિભક્ત થઈને બીજા હરિભક્ત સાથે ક્યારે વેર ના કરું. હરિજન ઉપર જે વેર રાખે છે તેને દેખીને અમે ઉદાસ થઈએ છીએ. અંદર અંદર તમારો મામલો છે અને ભગવાન ઉદાસ થાય છે. કેવું કહે, તમારે બેને ખટપટ હોય, કંઈ ગમતું ના હોય, અરુચિ હોય, એ બધું, અને ભગવાન ઉદાસ થાય છે. શોર્ટ ત્યાં ભગવાન લાગે, અને કેટલો શોર્ટ લાગે છે, ફ્યૂઝ ઓફ, એટલે મેઇન ફ્યૂઝ ઉડી જાય એવો શોર્ટ લાગે. ઉદાસ થઈએ છે. ભગવાનને રાજી કરવાની વાત છે, ઉદાસ કરવાનું કહ્યું શું સમજે આપણે? તો જો મહારાજ કહે છે આટલી જ વાતથી ઉદાસ થઈએ છીએ, આટલી જ વાત, વધારે ધર્મ નિયમ લોપવાની બધી બીજી વાત નહીં, એ તો છે જ. પણ આમાં હરિજન ઉપર જે વેર રાખે છે, સત્સંગમાં તો આ લોકમાં નથી હોતું. સજ્જન પુરુષો હોય, સજ્જન એ કોઈ દિવસે આવી વેર રાખતા નથી, ક્ષમા કરે છે. અને આપણે સાયન્સ અત્યારે ડિક્લેર કરે છે ફોરગિવન ફોરગેટ, એમાં

થતી નથી. આ અમારી પ્રકૃતિ છે. બીજા મહારાજ પોતાની સગવડ માટે ક્યારેય ઉદાસીનતા આવી નથી, પણ આપણે હરિભક્તો અંદર અંદર આવી રીતે વેર રાખે એમાં કે અમે ઉદાસીન થઈ છે. યોગીઓ પાસે ને અમદાવાદ હતા અને બે હરિભગતને જામેલી અને કોઈ દિવસ સમાધાન કરે, પણ યોગીઓ તો એમને બોલાયા અને પ્રયત્ન કર 2-3 કલાક બેઠા તો યોગી આપાને 2.5 કલાક કાઢ્યા મારા લોકો. અને બે કામ તો થયું નહીં, એટલે બે જણને સ્વામી સમજાવવા જાય એકદમ પાસે છટકે, પછી સમજાવવાનું આપણે સમાધાન થાય એવું લાગે છટકે. પછી 1.5 કલાકે કંઈક પોતે માન્યા તો મારે કહે જો સામસામા દંડવટ કરી લો, સામસામા દંડવટ કરી લો. તો બધાને દંડવટ કરતો હતો ને એ ખરી વખત કે આ તો બાપા કહે છે ત્યારે એટલે દંડવટ કરું, નહીં તો તને દંડવટ કોણ કરે. બધું ધોઈ ગયું. મહારાજ મારો હાથ પકડીને, યોગી બાપા હાથ પકડી ઊભા થયા. બાપા યોગી બાપા કહે તલમાં તેલ નથી, આવી ઉદાસીનતા સ્વામી. એટલે શું સમજાવે, સત્સંગમાં તો સમાધાન અને આવી તરત ઉકેલ લાવી દેવો, લાંબુ ચલાવો નહીં, વેર ભાવ તરત એકદમ. અને આપણે સમાધાનની વૃત્તિ જ રાખવી કે કોઈ ઓલા કે 7 જન્મે જોઈ લઈશ, હવે આવા વૃત્તિ સમાધાની વૃત્તિ રાખી. આપણે કોઈ પણ પ્રોબ્લેમ થયો કંઈ કંઈ તરત સમાધાન થઈ જાય અને બાપાને રાજી પર લઈ લઈએ એ રીતે મનમાં વૃત્તિ રાખી. સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે. જો એ વાત છે, સૌનો મહારાજ તમે મોટર ગાડી બંગલો આપવા નથી આવ્યા. મારે કહે તો ચૂસણી છે, આપે છે, નથી આપતા એવું નહીં, પણ બાળકના હાથ બાળકને છે ને ચૂસણી વરગાડીએ રબરની કે પ્લાસ્ટિકની, એમાં દૂધ આવે ચૂસ્યા કરે, દૂધ ન આવે એટલે એને બાયપાસ કરે. એટલે મહારાજ જે મોટર બંગલો આ બધું આપે છે એ મારાને આપવું પડે છે. આપણે હરિભક્ત છીએ એટલે આપે ખરા, પણ બાળકને ચૂસણી. આ તત્વજ્ઞાનની વાત ક્યાં છે? અનંત જન્મથી આપણે બધું કુટારો કર્યો છે અને આ જન્મે અને આવા ભગવાન સંત મળ્યા પછી પણ તો આપણે કાંઈ સમજ્યા નથી. એટલે આ બધું મૂકીને આજે હમણાં વાત કરી પરમ તત્વની સ્વામીની. આ પુસ્તકો વાંચવા, બધા આપણે સાહિત્ય વાંચ્યું થોડુંક, અમે એવું નહીં બધું એક સિટિંગે તો વાંચાય નહીં, પણ પાપા કલાક અડધો કલાક સમય કાઢીએ. બીજા ટીવી બીજામાંથી ઓછું કરીને કરો તો આ તો લાભ કેટલો તો લાભ થશે આપણને. એટલે આવી વૃત્તિ રાખી અને સત્સંગ, સત્સંગ મળ્યો છે, કોઈને મળ્યું નથી આવો સત્સંગ. અને એટલે મહારાજને ગમે એ રીતે આપણે કરવું. વડનગરમાં શ્રી વાત કરતા કે સૌનો મોક્ષ કરો તે અમારો સિદ્ધાંત છે અને તે અમને સૌથી વધારે ગમે છે. જો બધા મહારાજને ગમે, તમે શણગાર લાવો, ધાર કરો, ભક્તિ કરો, બધું ગમે મહારાજ, પણ મહારાજ કે જે મોક્ષની વાત સમજે એ અમને સૌથી વધારે ગમે છે અને તે અમને સૌથી વધારે

0: ગમે છે. બીજું બધું તો ઠીક બધું, અને બધું જે મહારાજ કરે છે મોક્ષ માટે જ કરે છે. આપણે કોઈ રીતે પણ મોક્ષ થાય એટલે એ માર્ગે ચડાવે છે. આપણે અહીંયા આવવું હોય, ન્યૂયોર્ક જવું હોય, ન્યૂયોર્કની અહીંયા અહીં આપણે પ્રેસ્ટન કે કંઈ જવું હોય આસ્ટ, તો મારા જે રસ્તો પકડે ગમે ત્યાંથી પ્રેસ્ટન પહોંચે એવી રીતે. એટલે મહારાજ આવી કે મોક્ષ, મોક્ષ સેન્ટર. હવે એ ગમે રીતે પહોંચો તમે, કોઈ પણ રસ્તો પકડીને એ મહારાજ ઉપાય કરે છે. એટલે ભક્તિથી કરે, સેવાથી કરે, તત્વજ્ઞાનથી કરે, આ બધું કરે, પણ મોક્ષ પદ મેળવો એ એટલે મહારાજે કહ્યું કે એ અમને સૌથી વધારે ગમે છે. પોઈન્ટ ઉપર આવી ગયો. બીજા તો જે ટ્રાવેલિંગ કરે છે, સૌનો મોક્ષ કરતો અમારો સિદ્ધાંત છે, અને તે અમને સૌથી વધારે ગમે છે. સૌ કોઈનું હિત કરવું એ અમારી સ્વાભાવિક રુચિ છે. જો સ્વાભાવિક રુચિ, બધાનું હિત કરવું, બધા જો યોગીઓ તો દિવસમાં કેટલી વાર કહેતા ભગવાન સૌનું ભલું કરો, જો કેટલી વાર બોલતા, અને ભગવાન ભજી લેવા, આ બે વારે વારે યોગી આપણા રિપીટ કરતા. તો મહારાજ મને એ જ વાત કરે, સૌ કોઈનું હિત કરવું એવી અમારી સ્વાભાવિક રુચિ છે. મોક્ષ માર્ગે ચાલવું તે સૌથી અધિક છે. બીજું બધું તો ઠીક, અને બીજું બધું જે કરીએ એ મોક્ષને માર્ગે લઈ જાય તો, નહીં તો વ્યર્થ છે. ગુણાતીતાન સાંઈ કહું, કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. હવે કરોડ કામ બગાડીને આપણે તો ચાર પાંચ કામ હોય તો પડતું મૂકીને આવે, બગાડી નથી આવતા. અને ગુણાતીતાન સાંઈ કહે કરોડ કામ બગાડીને, એટલે કેટલી મોક્ષની કિંમત છે. કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો, અને કદાપી કરોડ કામ સુધર્યા, કરોડ કામ સુધર્યા તો તેમાં શું કર્યું? કાંઈ નહીં. બીજા મોક્ષની વાત સ્વામીએ કરી, મહારાજ પણ એ જ વાત કરે છે. મોક્ષ માર્ગે ચાલવું તે જ સૌથી અધિક છે, સ્વામીએ પોતાની રીતે કહ્યું. અને સ્વામી તો ગજબ કરોડ કામ બગાડીને, આપણે રોજ 300 કામ હોય ને નવા, બીજે દિવસે બીજા નવા, ત્રીજા નવા, 300 ત્યારે આખી જિંદગીમાં કરોડ કામ લગભગ થાય. તો રોજ બગાડવાનું, 300 કામ બગાડવાનું રોજ, ત્યારે કરોડ કામ બગાડે એવું છે. તો જો હવે ભગવાનમાં વિશ્વાસ આવે ને તો કામ થઈ જાય. બાકી વિશ્વાસ ના હોય ને ભગવાન તો કયા કરે, આવું તો કેટલું બધું છે, આપણે શું કરવું, એ બધું એ બધું ઉદાસીનતા ના લાવી, દુર્લક્ષ ના સેવું, ભગવાન મળ્યા છે એમના સામે જ દ્રષ્ટિ રાખવાની છે. મોક્ષ માર્ગે ચાલવું તે સૌથી અધિક છે. બધાનું હિત થાય એમ જ અમારી ઈચ્છા છે. જો બધાનું હિત થાય એટલે મોક્ષ, તમે મોક્ષની વાત સમજો. અને એટલે મોક્ષની વાત અક્ષર ને પુરુષોત્તમ સિવાય કોઈ આપી શકે નહીં મોક્ષ. એટલે એ વાત સમજવી તો આપણને મહારાજનો, સ્વામીનો મહિમા સમજાશે કે આ ઉત્તમ જે વસ્તુ છે એ મહારાજને સ્વામી સિવાય કોઈ આપી ના શકે કોઈ નહીં. મોક્ષની વાત બીજા બધા જે કરે છે એ પોતપોતાની રીતે બધું કરે છે, પણ એ માયક છે, બધું માયક તંત્રમાં ગણાઈ જાય, ખેંચાઈ જાય. અને આ મહારાજની વાત જો એટલે આ મોક્ષ માર્ગ સમજી આપે તે ઉપાસનાની વાત સમજાય કહેવાય એવી છે સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બોટાદમાં શ્રી તરીકે મહાત્મ વિના મહિમા વિના ગુણદોષ આવે છે અને ગુણદોષ આવે ત્યાં સુધી વિઘ્ન રહેલા છે. મહિમા ઓછો વધતો હોય અથવા ના હોય તો ગુણ દોષ આવ્યા કરે. ઘડીકમાં ગુણ આવે, ઘડીકમાં દોષ આવે, કુસ્તી ચાલતી રહેતું હોય. તો એમાં માર્ગ વિઘ્ન રહેલા છે. અવગુણ આવ્યો, ગમે એટલા ગુણો હોય આપણે વળી વ્યક્તિ માટે, પણ એક અવગુણ આવ્યો એટલે સિરીઝ ચાલુ થઈ. કૌકામાં હરિજનો પ્રત્યે શ્રીએ કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. આપણે જે કરીએ છીએ એ બધું ઠીક છે, બધું આગળ, પણ મહિમા વિના સત્સંગ સમજાય જ નહીં. એનું જે અંદર હાર્દ હૃદયમાં પેસી જવું, સત્સંગના હૃદયમાં પેસી, એ સમજાય નહીં. ઉપર ઉપરથી ગમે હોય આપણા સંસ્કાર છે પૂર્વના, એ સત્સંગનો યોગ થયો છે, પણ હજુ મંજિલ ઘણી જ દૂર છે. એ તો આપણે એન્ટ્રી થઈ છે સત્સંગમાં, તો કે આ મંદિર છે દ્વાર, ત્યાંથી એન્ટ્રી થઈ છે. હજુ મંદિરને બધું બાકી છે જોવાનું. કૌકામાં હરિજન પ્રત્યે શ્રી કહ્યું, મહિમા વિના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસે દિવસે વધે છે. બે બાજુ છે એમ, દૈવી ને આસુરી. ઓલી બાજુ પડે તો ઉતરતો ઉતરતો જાય. એકવાર મહિમા સમજાવો પછી એમાં ખૂંચ ના આવે, કાચ ના આવી જોઈએ, આગળ ને આગળ વધે. આપણે મહિમા સમજાય છે, વળી કંઈક થાય, કોઈના શબ્દો પડે, કંઈક એટલે મહિમા ઘટી જાય, અથવા તો એકદમ નીકળી જાય. ઘટી જાય નહીં, નીકળી જ જાય એવું થાય. એટલે અમહિમાની વાત તો સાંભળવી જ નહીં, ગમે હોય ગમે હોય. એકાદ મુક્ત હોય એ તો બોલે જ નહીં, પણ એના મુખ થકી પણ જો બોલાય તો આપણે ના સાંભળવી એવી વાત. તમને કચરો કરી નાખે સાવ, ગમે એટલી સ્થિતિ પામ્યા, ગમે બધાને માટે ભાવ હોય તો એક વ્યક્તિ તમે કહે એના માટે દરેકમાં શંકા છે, દરેકમાં અમહિમાની શેરો અંદર બેઠી હોય એ નીકળે નહીં. એક શબ્દ છે ને બહુ અભાવના અવગુણના, એક શબ્દ તમને મારી નાખે, બેસી જાય જીવમાં. કેમ કે આપણે જીવદશામાં છે, જીવદશામાં યોગ્ય પગે કે અભાવ ગુણ આવે છે એ જીવદશા છે, ગુણ આવે એ બ્રહ્મની સ્થિતિ છે. એટલે આપણે જીવદશાવાળા છે અને અભાવના શબ્દો અંદર ઉતરી જાય, ભલે ઉપરથી બધું ઘણું બધું હોય બાંધણને ખૂચ્યા કરે, અંદર જે હોય ને અભાવનો શબ્દ એ વર્ષો સુધી નીકળે નહીં, એવું જોઈએ. મહિમા એના સત્સંગ સમજાય નહીં. મહિમા હોય તે સત્સંગમાં દિવસ દિવસે વધે છે. મહિમા વિનાના સાધન વૃથા છે. જેમ આપણે વ્યવહારમાં પૈસો, પૈસા ના હોય વ્યવહાર ચાલે જ નહીં. અબજો રૂપિયાની ફેક્ટરી હોય, અમે સુરત ને ભરૂચ વચ્ચે એક ફેક્ટરી છે, અમે ત્યાં ગયા હતા પધરામણી, અને ટ્રકો આવે ને જાય ને ધામધૂમ બધી આપે, ખૂબ વ્યવહાર ચાલે છે એવું લાગ્યું. પણ ગયા પધરામણી કરી, એટલે હરિભગત કે સાહેબ મને દર મહિને 3 લાખની ખોટ આવે છે, દર મહિને 3 લાખની ખોટ બંધ કરો ને. તો નાનું બાળક એ સમજી શકે, 3 દર મહિને 3 લાખની ખોટ આવે, 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને દર મહિને 3 મહિનાની ખોટ આવે, તો બંધ કરવાની વાત કે બંધ ના થાય. અમે જો મશીનરી કાઢીએ તો કાટ માલના ભાવમાં વેચાય, 50 લાખ આવે, અને જે અમે ધીમે ધીમે 30 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ 15 કરોડ પાછા આવી જશે. 15 કરોડને લેવા માટે ચાલુ રાખી ફેક્ટરી. પણ કહેવાનું શું કે જો આ પૈસાની ખાધ પડી બધું વ્યવહાર બંધ થઈ ગયો, એટલે અમે સત્સંગમાં મહિમાની ખાધ પડે બધું બંધ થઈ. મહિમા ના હોય તમને શ્રદ્ધા જ મોરી પડી જાય, જતી રહે મહિમાથી. અને સાધનો આપણે જે કહીએ ને કે જ્યારે મોટા પુરુષ મળે રહે ત્યારે સૌ સૌના ધર્મ પડે રહે. જો સત્સંગમાં આવે હવે આવું થાય એટલે મોટા પુરુષ ના મળે, શ્રદ્ધા મોરી થઈ જાય અથવા નીકળી જાય. તમે કરો ખાલી ખાલી દેખાવા માટે, બીજાને મળતું રાખવા માટે તમે સાધન કરો, પણ એમાં કાંઈ માલ ના. મહિમાથી જે હોય જરાક કરે, ખૂણામાં કરે, રાત્રે કરે, મહિમાથી કરો ને એ લેખે લાગે, તમને એમાં બળ મળે, જીવ આગળ વધે. મહિમા વિનાના સાધન વૃથા છે. મહિમા વિનાના સાધન મેરુ સમાન હોય તો મહિમાયુક્ત અણુ જેટલા સાધન બરાબર થાય નહીં. મહિમા વિનાના સાધન મેરુ તુલ્ય હોય, આપ હિમાલય કરતાં 10 ગણું 100 ગણું મોટું, એટલા સાધન કર્યા હોય પણ મહિમા ના હોય, અને મહિમાથી એક જરાક કર્યું હોય, અણુ જેટલું કર્યું હોય, તો મેરુ જેટલું એને લાભ મળે. એટલે મહિમા મૂળ છે. મહિમા એટલે પૈસો જે કહે ને. હવે અમારે એક સંતે પંક્તિ બનાવી હતી, મહિમા વિના નાણા વિનાનો નાથિયો. એ તો છે જ, નાણા વિનાનો નાથિયો, અને મહિમા વિના મૂર્ખો, મહિમા વિનાનો મૂર્ખો. હા બોલો. નાણા વિના નાથિયો, નાણે નાથા લાલ, મહિમા વિનાનો મૂર્ખો, મહિમાથી માલમ માલ. કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. કરોડો મચ્છર એના પાંખમાં સમાઈ જાય, આમ કર કચરી જાય. એટલે મહારાજ કહ્યું કે કરોડો મચ્છર ગરુડ તુલ્ય થઈ શકે નહીં. એટલે મહિમાની વાત કરી મહારાજ, મહિમામાં આટલો બાલ છે. હરિભક્તને પરસ્પર હેત ના હોય, જો તરત વાત આવી. મહારાજ બધી વાત કરીને અહીંયા લાવે છે, હરિભક્તને પરસ્પર હેત ના હોય. પર હરિભક્તને પરસ્પર હેત ના, હરિભક્તો સંતો બધા જે હરિભક્ત બધાને પરસ્પર હેત ના હોય તો પરિણામ શું આવે? હરિભક્તને પરસ્પર હેત ના હોય, કેટલી ઇમ્પોર્ટન્ટ, કેટલી મહત્વની વસ્તુ છે. આપણે સામાન્ય ગણીએ, હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી. બધું ગમે એટલા સાધન કરે બધું ફળ મળતું નથી. એટલે મહિમા છે, પ્રાણ છે, વાઇબ્રન્ટ હાર્ટ. બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં. આપણે બધું આજે ફાંસી આપે ને અહીંયા દબાઈ દે, શ્વાસ બંધ, પછી બે મિનિટમાં રામ બોલવાય રામથી. એટલે મારે કે બધા અંગ સારા હોય, બધા અંગ સારા હોય, હાર્ટ આમ બધું, કિડની બધું, પણ જો શ્વાસ રૂંધાય, ગમે એટલું સશક્ત માણસ હોય, પાવરફુલ હોય, વર્લ્ડ ચેમ્પિયન હોય મસલવાર, પણ શ્વાસ રૂંધાય બધું બંધ ખાતું. બીજા અંગ નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં. બધા હજાર માણસ ભેગા થઈને એને કાંઈ ના કરી શકે, શ્વાસ રૂધાય. અને દમવાળાને બહુ મુશ્કેલી, દમ જેને હોય ને, અમારે ભેગા 59-60ની સાલમાં સીટી કાકા ભેગા હતા અને કંપા લાયા તો ત્યાં બહુ ભેજવાળી વાતાવરણ, આખી રાત બેસી રહે, આખી રાત શ્વાસ, એક શ્વાસ લીધો પછી કાઢવું એટલો ટાઈમ જાય, લીધો અને આખી રાત બેચારા બેસી રહ્યા. કોઈ કાંઈ ના કરી શકે, એટલે 100 માણસ હતા પણ સહાય ના કરી શકે. બીજા નિરોગી હોય પણ શ્વાસ બંધ થાય તો કોઈ સહાય કરી શકે નહીં, તેમ મહિમા વિનાના સાધન જાણવા. કોઈ સહાય કરી ગમે વધે, સાધનો બધા અંતરથી આવે, પણ શ્વાસ બંધ થાય એટલે બધું કાંઈ ચાલે નહીં. બધું બધું અંતરથી આવે. સાધન બધા કરે છે ને, મંદારા સાધન કરે. યોગીઓ કહે કે 10 પગથિયા ના ચડે અને મંદારા ગિરનાર ચડી જાય, આવું એટલે બધું થાય. પણ એમાંય પણ મારા કહે કે શ્વાસ બંધ થાય તો કાંઈ ના થાય, બધું ટપ થઈ જાય. એમ મહિમા વિનાના સાધન જાણવા. મહિમા રસ છે અને સાધન કૂચા છે. મહિમા રસ છે અને સાધન કૂચા. શેરડીમાંથી રસ કાઢી લો પછી ખવાય બધું કૂચા. કૂચા કહેવાય અહીંયા, પહેલો જ કૂચો અહીંયા દડે ઉતરે જ નહીં. રસ ગડગડ ગડગડ ગડગડ ગડગડ આવી જાય. મહિમા રસ છે ને સાધન કૂચા છે. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. મહિમા કોઈનો મહિમા સમજવો આ કરો બહુ મુશ્કેલ. એના અવગુણ જો એકદમ સ્પીડ 100 માઇલની સ્પીડ કોઈના અવગુણ જોવા, મહિમા સમજવા બહુ કઠિન પડે. મહિમા માઇક જીવને ગમે નહીં. જો તમારે અમદાવાદ સ્ટેશન હોય ધારો કે, અને ત્યાં કોઈ એક તમને ગાર દીધી હોય, તારીખ સમય વાર બધું યાદ રહે, બધું કે આ ફલાણા ભાઈ મને ગાર દીધેલી પ્લેટફોર્મ નંબર 8, સાધન ટાઈમ બધું. અને કોઈ તમે તમને કોઈ મહિમા કોઈને વાત કરી હોય મહિમાને હોય બધું હોય એમાં ખપી જાય. મહિમા માઇક જીવને ગમે નહીં, તેને તો માઇક વસ્તુ ગમે. ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે. મારે આવી ઉપમા આપી દીધી. બધા લોકોમાં બધું સાધન બધું બધું ઝીરો ઉપર આવી જાય, પછી એને શું મહિમા કહે? મહિમા ગીંગો ગોબરમાં અને ગધેડો કૂચામાં જ લોભાય છે. ચિંતામણીનો મહિમા બાળકને નથી, તેથી બોરને ચિંતામણી કરતા અધિક માને. અમે ઓસ્ટ્રેલિયા હતા, સિડની, એક બાળક જોર શોથી આ ધસી બસીને અને મને કહે, સ્વામી આશીર્વાદ આપો. મેં કહે, આશીર્વાદ આપવા છે, આશીર્વાદ લેવું છે કે ચોકલેટ? ચોકલેટ હાથમાં લઈને ભાગી ગયો. આશીર્વાદ કેસી પહેરી તો જે આવું છે મારા કે ચિંતામણી મહિમા બાળકને નથી, તેથી બોરને ચિંતામણી કરતા અધિક માને. એક બોર આપે તો ખાઈ જાય, ચિંતામણી બાજુ મૂકી દે. મહિમા વિના પરીક્ષિતને પણ સંશય થયો. એટલે મહિમા શિવજી પાર્વતીની સાથે બેઠા હતા અને પરીક્ષિત સંશય થયો કે આ બધા મોટા યોગી કહેવાય આવું કેમ. એટલે મહિમા વિનાના બધા આવું થાય. આખા ગામમાં શ્રીહરી કે, આખા ગામ એટલે હોલ વિલેજની આખા ગામ છે, ત્યાં મહારાજે વાત કરી. ગુરુ ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય. ભગવાન ગુરુ સંતો અને હરિભક્તોના અલ્પ ગુણ હોય, અલ્પ ગુણ તેને મેરુ સમાન કે તો શુદ્ધ મન વારો છે. અલ્પ બીજા હજારો અવગુણ હોય, હજારો અવગુણ એમાંથી જેવો તે ગુણ કાઢી લે અને એને કહે બીજા આગળ કે મેરું સમાન ગણ્યું મહારાજે. તપ કરવા કરતાં પણ સંતના ગુણ ગ્રહણ કરવા તેનું બળ વધારે છે. જો અમે સવારે પ્રાર્થનામાં ગુણ ગ્રહણની વાત છે, એટલે ગુણ ગ્રહણ મહિમા દાસના દાસ આ બધું એક જ છે. એમાં એ આપણા મૂલ્યો છે સત્સંગના, એમાં રાખવું, બીજું બધું ઘણું કરીએ કરવું નહીં, અવરાઈ કરવી નહીં અને આ સત્સંગમાં સીધે સીધા ચાલવું. સદાનંદ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શાસ્ત્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, એમને તુલે કોઈ ના આવે. અને શાસ્ત્રી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજ, એ બે અલૌકિક જોડી. શાસ્ત્રી મહારાજ કહેવાય છે, પણ એ તો અનાદિના પુરુષ. શાસ્ત્રી મહારાજે પ્રમુખ સાહેબને ઘડ્યા અને પોતે પોતાની સાથે રાખતા, અને એટલું બધું હેત, એટલું બધું હેત પ્રમુખ સાહેબ મહારાજ માટે કે ના પૂછો વાત. અને શાસ્ત્રીજી મહારાજે આ બ્રહ્માંડમાં જે કાર્ય કર્યું એ કોઈ ના કરી શકે, કોઈ ના કરી શકે. અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા. એવા કઠણ સંજોગો અત્યારે તો આપણે કહી શકીએ, જ્યાં જઈએ ત્યાં આપણું નામ વધે એવું થયું. પણ તે વખતે તો શાસ્ત્રીમાંના વખતમાં એને બધી પ્રકારની મુશ્કેલીઓ, ખાવા ના મળે અને લોકો અપમાન કરે, હડહડ કરે, કોઈ જગ્યાએ ઊભા ના રહેવા દે, એવા સંજોગોમાં પણ તે વખતે કોઈ પણ હિંમત ન કરે. બધા ભલ ભલા જ્ઞાની હોય ને બધા કે એટલું જ કે એટલે આજે મહારાજની મરજી લાગતી નથી, આગળ ભવિષ્યમાં જોઈશું એવું કહે. પણ શાસ્ત્રી મહારાજે સરળ સંગળ મહારાજની મરજી છે જ પોતે, અને કરીને જે આપણું ખૂણિયું જ્ઞાન ચાલતું હતું, ખૂણિયું જ્ઞાન. એક જૂના ગણબાજીમાં થોડા સંતો હરિભક્તો આ વાત કરતા અક્ષર પુરુષોત્તમની, પણ કોઈની હિંમત નહીં આગળ ચોકમાં પડે અને વાત કરવા. એ કોઈની હિંમત ચાલે નહીં, ટૂચ ટૂચ ટૂચ ચાલે. પણ શાસ્ત્રી મહારાજ એક એવા પુરુષ નીકળ્યા, બધું પાટલું બધું ચોખ્ખું ફેરવી નાખ્યું. અને અક્ષર પુરુષોત્તમ મહારાજ એટલા સુરવીર થયા, ઝેર ખાધું, બધું બધી પ્રકારના કષ્ટો વેઠ્યા, પણ શાસ્ત્રી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી દીધા. અને એને લીધે આપણે બધા છીએ, નહીં તો આપણે 17 ભાવમાં કોઈ પૂછો તે નહીં. પણ શાસ્ત્રી મહારાજે એવો ડંકો માર્યો અને દીર્ઘકાળ સુધી ચાલ્યા જ કરશે આ ઉપાસના. એમને જે ઘટમાળ ફોડી નાખ્યું અને બધાને મોક્ષનું દ્વાર ખુલ્લું કર્યું. અને હવે બધું ચાલ્યા જ કરશે, અનંતકાળ સુધી ચાલ્યા જ કરશે. શાસ્ત્રી મહારાજે પોતે જ વાત કરી કે સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી. એટલે વર્ષો દીર્ઘકાળ સુધી ચાલ્યા જ કરશે આ ઉપાસના. અને એવો બધાને માર્ગ ચીધ્યો અને પોતે નમ્રતાથી, વેગથી, કોઈ દુરાગ્રહ નહીં, કોઈને આમ જોર જુલમથી આ જ્ઞાન આપ્યું નથી. સહજ સહજ શાસ્ત્રી મહારાજ ત્યાં આ મૂર્તિઓ પધરાવવાની હતી ભુજાસનમાં. અને સ્વામી ગુણાતીતાન સાહેબ મૂર્તિ ઉપડે નહીં, મહારાજની મૂર્તિ તો એમના કરતાં બે મણ ભારે હતી. તોફાન ઉપડી ગઈ ને ગોઠવાઈ ગયા, પણ સ્વામીની મૂર્તિ ઉપડે જ નહીં. પછી બધા સ્વામી પાસે દોડીને આવ્યા અને વાત કરી કે સ્વામી, સ્વામીની મૂર્તિ ઉપડતી નથી. બધાનો પરસેવો થઈ ગયો પણ ઉપડતી નથી. સ્વામી પછી પોતે આવ્યા અને ઘૂંટણ ઉપર પડીને સ્વામીને કે તમારા બધે બધું કષ્ટ વેઠ્યા છે અને તમારા માટે જ બધું કર્યું છે, હવે તમે દયા કરીને આ ગોઠવાઈ જાઓ. અને શાસ્ત્રીમાં જે પ્રાર્થના કરી એ શાસ્ત્રીમાં ગુણાતાન સાહેબ ગોઠવાઈ ગયા એમના સ્થાને. અને આ વાત તો મને કાશી કાકા હતા ભાદરણના, એમને એ તે પ્રસંગે હાજર હતા અને એમને મને રૂબરૂ વાત કરી કે આ પ્રસંગને જોયેલા છે. એટલે બધું નક્કર પુરવારથી આ વાત થયેલી છે. એટલે આપણે તો બહુ ભાગ્યશાળી છે અને આવી આ ઉપાસના આપણે દ્રઢ કહીને શિર સાથે રાખી, કોઈ ગમે એમ બોલે, ગમે એમ કરે, જાત જાત શબ્દો આવશે. તો આ સગાવાલા જે આ વાત જાણતા ના એ બધા પણ આગ્રહ કરશે, પણ તમે મક્કમ રહો, કેમ કે એમાં આપણું જીવનું કલ્યાણ છે, બીજું કાંઈ વાત નથી. આ પક્ષની વાત નથી કે આ આમ કરો આમ કરો, પણ આ અનાદિ સનાતન જ્ઞાન છે. આપણે એટલે જડ કહીને રાખીને ગમે એમ કોઈ ગમે એમ કે આપણે માનવાની જીવમાં એવી આ વાત ટસાઈ દઈ અને લાખો હરિભક્તો આ વાત જાણ્યા છે અને જીવમાં ટસાયેલી અને એમના જીવમાંથી નીકળે નહીં આવી વાત. એટલે એ પણ આપણે આ માર્ગે ચાલુ અને આ દ્રઢ કહીને રાખવી. સજાન સાંઈ મહારાજ.
1: ગુણાતીતો અક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાત્. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. બીએપીએસ શતાબ્દી મહોત્સવની જય. 1988 સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિદેશની ધર્મયાત્રાએ પધારેલા. લગભગ 10 મહિનાની એ ધર્મયાત્રા પછી જાન્યુઆરી મહિનામાં 1989 સ્વામીશ્રી પરત પધાર્યા ત્યારે ઠેર ઠેર બધા શહેરોમાં એમનું સ્વાગત થયેલું. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં ભવ્ય સન્માન સમારંભ હતો. લગભગ 40,000 જેટલા ભક્તો અને ગુણભાવીઓ બધા સભામાં બેઠેલા. અને તે વખતે પૂજ્ય વિવેક સાગર સ્વામીએ સ્વામીશ્રીના મહિમાની અને કાર્યની ખૂબ જ અદ્ભુત વાતો કરેલી. એ સભામાં અતિથિ વિશેષ તરીકે તત્કાલીન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ હતા. જ્યારે અતિથિ પદ પરથી એમને પ્રવચન કરવાનું થયું ત્યારે એમણે પ્રવચનની શરૂઆત કરી કે આજે આ જાન્યુઆરી મહિનો છે અને 1989 સાલ છે. મારે તમને બધાને 40 વર્ષ પહેલાના એક પ્રસંગમાં લઈ જવા છે, એમ કહીને ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબે પોતે 40 વર્ષ જૂનો એક પ્રસંગ કહ્યો. કે હું બહુ નાનો હતો અને મારા પિતા અને મારા દાદા સાથે અમે સારંગપુર હનુમાનજીના મંદિરે ગયેલા. અમારા કુટુંબમાંથી એક વ્યક્તિને હનુમાનજીની બાધા હતી, એ પૂર્ણ થઈ એટલે ત્યાં દર્શને ગયેલા. તે વખતે લગભગ બધી વિધિ પૂર્ણ થઈ અને બપોરના 1:30 વાગેલા. પછી તો ત્યાંથી અમે જોયું કે કોઈ બીજી જમવાની કે કોઈ વ્યવસ્થા, કારણ કે ભંડાર બધા બંધ થઈ ગયેલા, હતી નહીં એટલે શું કરશું. પછી કોઈ કહ્યું કે સામે પેલું બીજું સ્વામિનારાયણનું મંદિર છે અક્ષર પુરુષોત્તમવાળાનું, ત્યાં જઈએ. એમણે વાત કરી કે 1948 સાલની આ વાત છે, આઝાદી પછી એક જ વર્ષ પછીની. બપોરે 2 વાગે અમે મંદિરમાં પહોંચ્યા. વૈશાખ મહિનો હતો, સુમસાન આખું મંદિર, એક પણ વ્યક્તિ મંદિરમાં હતા નહીં. અમે ચાલતા ચાલતા અંદર ગયા તો અત્યારે જ્યાં મંદિર છે તેની પાછળ એક ઓરડી હતી. એ ઓરડીમાં એની 12મી બાજુએ એક નાના સુકલકડી કાયા ધરાવતા સાધુ એ ઊભા પગે બેસીને ગાર માટેનું લીપણ કરતા હતા. અમે નજીક ગયા એટલે પાછળ અવાજ આવવાથી તે એમ પાછળ જોયું અને અમને જોયા એટલે પોતે ઊભા થયા, કપડાં સરખા કર્યા અને અમને પ્રેમથી જેસવાણ કીધા. બીજે દિવાન સાહેબે કીધું કે લગભગ એમની ઉંમર 25-27 વર્ષની હોય એવું લાગ્યું. પછી એમણે અમને કીધું કે ક્યાંથી આવો છો, શું નામ, બધું પૂછ્યું. અમારો ચહેરો જોઈને એમને ખબર પડી ગઈ કે આ અમને અમે હજી જમ્યા નથી. પછી અમને ખૂબ પ્રેમથી પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે, તો કે હા ચલો હું તમને જમાડું. એમ કહીને અમે રસોડા સુધી લઈ ગયા, ત્યાં અમને બેસાડ્યા, પોતે અંદર જઈને હાથ પગ ધોઈ આવ્યા. પછી અમે 4 જણા હતા, બધા પુરુષો, અમને ચારેને એમને થાળી કરી આપી. અમારી થાળીમાં એમને વાટકી મૂકી, ચમચી મૂકી, અંદરથી જઈને રોટલી ને શાક ને દાળ ભાત લઈ આવ્યા. પછી અમને કે તમે જમો. અમે જમતા હતા ત્યારે તે પોતે સામે બેસી રહેલા. થોડું જમ્યા એટલે પાછા ઊભા થઈને અંદર ગયા અને અથાણું લઈ આવ્યા. અમને બધાને એમણે અથાણું પીરસ્યું. પછી અમારી સામે તે બેસી રહ્યા અને અમારો પરિચય કેડ્યો, અમારી સાથે બધી વાતો કરી અને અમને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના મહિમાની બધી વાતો જમતા જમતા એમણે કરી. અમે જમી રહ્યા એટલે અમારા વાસણ એમણે જાતે ઉપાડ્યા. અમે ના પાડી પણ એમને ઉપાડ્યા અને પછી ત્યાં વાસણ ઉટકવાની જગ્યા હોય ત્યાં બધા મૂક્યા. અમે હાથ ધોઈ લીધા એટલે અમને અંદરથી એમણે એક નાની આટલી શીશી હતી કાચની, દાણાની દાળ મુખવાસ લઈ આવ્યા. અમને બધાને ચારેયને પોતાના હાથે એમણે મુખવાસ આપ્યો. અમે જમ્યા ત્યારે એમણે કહ્યું કે હજી તો થોડીક વાર તમે રોકાવ, 1.25 કલાક તો અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ હમણાં જાગશે તો તમને એમના દર્શન થશે. અમે કહ્યું કે તમારી વાત સાચી પણ અમારે ઘણું મોડું થાય છે, ફરી કોક વાત આવીશું, પણ અમારે અમદાવાદ પહોંચવું છે. એટલે પછી અમે અમદાવાદ જવા માટે નીકળ્યા. પણ એ વળાવવા માટે અમને છેક મંદિર સુધી આવ્યા. વૈશાખ મહિનાનો તાપ હતો, રેતી તપતી હતી. અમે બધાએ તો બૂટ કે ચંપલ પહેરેલા, પણ આ સાધુના પગમાં કંઈ હતું નહીં. છેક દરવાજે અમારી ગાડી પડેલી ત્યાં સુધી ચાલતા ચાલતા અમારી સાથે વાતો કરતા કરતા આવ્યા. અમને થયું કે અમને ઉઘાડા પગ છે તો પગ બળતા હશે. અમે 1-2 વાર કહ્યું તો કે ના ચાલશે, વાંધો નહીં. અમે ગાડીમાં બેઠા અને દરવાજો બંધ કર્યો ત્યાં સુધી ઊભા રહ્યા અને ખૂબ પ્રેમથી અમને સ્મિત સાથે પછી જેસવાણ કહીને વિદાય આપી. ત્યાર પછી અમે ગાડીમાં સારંગપુરથી અમદાવાદ પહોંચ્યા. એમાં એ લગભગ 4 કલાક દરમિયાન અમારે એ સાધુની ચર્ચા ચાલી કે એમના ચહેરા ઉપર જે સ્મિત હતું એ બહુ નિસ્વાર્થ હતું. બપોરે 2 વાગે આપણને ખૂબ પ્રેમથી કોઈ પણ ઓળખાણ વગર એમને જમાડ્યા. આપણે તો કઈ સત્સંગી તો હતા નહીં. પછી જ્યારે જ્યારે પછીના વર્ષોમાં અમે કુટુંબીજનો બધા ભેગા થતા ત્યારે આ સાધુની વાત અમારે ઘણી વાર નીકળતી. પછી બીજે દિવાન સાહેબે પોતે વાત કરી કે એ જે સાધુની હું વાત કરું છું 40 વર્ષ પહેલાના, એ અત્યારે બેઠા છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે. પછી એમણે ગોળ ફરીને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી તમને આ પ્રસંગ યાદ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે માથું હલાવેલું કે હા મને યાદ છે આ પ્રસંગ એમ. પછી બીજે દિવાન સાહેબ બોલ્યા કે જે વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે અજાણી વ્યક્તિની 2 વાગે સેવા કરી હોય એ વ્યક્તિને આજે આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર છે. જે વ્યક્તિએ પોતાનું સમગ્ર જીવન સેવામાં ખર્ચી નાખ્યું હોય પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે સમગ્ર જીવન જીવ્યા હોય એને આજે હજારો લોકોનું માન સન્માન સ્વીકારવાનો અધિકાર છે. જે વ્યક્તિ બળદગાડામાં કે ચાલતા માથે પોટલા લઈને ઘરે ઘરે જઈને લોકોને એક સારું જીવન જીવવાની ટેવ પાડી હોય એ વ્યક્તિને આજે મર્સિડીઝ કે પ્લેનમાં બેસવાનો અધિકાર છે. તે વખતે 40,000 વ્યક્તિઓની હાજરીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબે પોતાનો જૂનો પ્રસંગ કહ્યો ત્યારે પહેલી વખત આપણને આ પ્રસંગનો ખ્યાલ આવ્યો. તો પ્રમુખ સ્વામી મહારાજની એ જીવન ગાથા શાસ્ત્રીજી મહારાજ પાસે એક સામાન્ય સંત, કોઈ વિશેષ ભણતર નહીં, કોઈ વિશેષ આવડત નહીં ત્યારથી લઈને, પણ પોતાના ગુરુની મરજી પ્રમાણે સેવા ભક્તિ કરતા કરતા જે કક્ષાએ પહોંચ્યા, આજે લાખો લોકોના હૃદય આસને પોતે ગુરુ તરીકે બિરાજે છે, એ આખી જે સમગ્ર યાત્રા છે એને જ્યારે આપણે થોડુંક પણ અવલોકન કરીએ ત્યારે આપણને મનાય કે પૃથ્વી પર આ અશક્ય વાત શક્ય બની છે. આમ તો પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એક સમુદ્ર સમાન છે, દરિયા જેટલું મોટું જીવન છે, અને અહીંયા આપણને અડધો પોણો કલાકમાં વાત કરવાની હોય એટલે સમુદ્રમાંથી એક ટીપું લઈએ એટલી વાત થાય. કારણ કે મહાપુરુષોનું જીવન બહુ વિશાળ હોય છે, બહુ ઊંડાણ પામેલું હોય છે, અને આપણા જેવા સામાન્ય વ્યક્તિ પોતાની સામાન્ય બુદ્ધિ કે સામાન્ય કળાથી એને માપી શકે નહીં. એટલે એક અંગ્રેજી લેખકે લખ્યું છે કે ધ હાઇટ્સ અચીવડ એન્ડ કેપ્ટ બાય ગ્રેટ પર્સનાલિટીઝ વેર નોટ અચીવડ બાય સડન ફ્લાઇટ બટ દે વાઇલ દેર કમ્પેનિયન્સ વેર સ્લીપિંગ વેર ટોઇલિંગ અપવર્ડ્સ એટ નાઇટ. કે મહાન પુરુષોએ જે કક્ષા પ્રાપ્ત કરી છે, જે ઊંચાઈ ઉપર પોતે અત્યારે બિરાજમાન છે, એ રાતોરાત ત્યાં પહોંચ્યા નથી, પણ જ્યારે એના સાથી મિત્રો રાતની ચેનની નિંદ્રામાં ઊંઘતા હતા ત્યારે રાત્રે જાગી જાગીને એમણે પુરુષાર્થ કર્યો છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ આજે લાખોના હૃદય સિંહાસને બેઠા છે, એ ફક્ત શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજના આશીર્વાદથી નહીં, પોતે પોતાના જીવનમાં ભગીરથ પુરુષાર્થ કર્યો છે અને પુરુષાર્થથી પોતે આ કક્ષાએ પહોંચ્યા છે. આ બીએપીએસ સંસ્થા જે અત્યારે દેખાય છે, બોચાસન જેવા એક નાના ગામમાં શરૂ થયેલી આ સંસ્થા, 5 હરિભક્તો અને 5-10 સંતોથી શરૂ થયેલી આ સંસ્થા આજે યુનોમાં સોશિયો ઇકોનોમિક કાઉન્સિલમાં કન્સલ્ટેટિવ સ્ટેટસ મેળવે ત્યાં સુધીની જે આ સંસ્થાની યાત્રા છે એમાં પ્રમુખ સ્વામી મહારાજનો પરસેવો નહીં પણ લોહી રેડાયેલું છે, એટલે આ કક્ષા આજે આપણને જોવા મળે છે. આટલો મોટો સત્સંગ સમુદાય આપણને જોવા મળે છે, નાના મોટા ભાઈ ભાઈ, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોવા મળે છે, હજારોની સંખ્યામાં પ્રતિષ્ઠિત બુદ્ધિશાળી ગુણભાવી વર્ગ જોવા મળે છે. એની પાછળનું રહસ્ય શું છે? એ પ્રમુખ સ્વામી મહારાજનો ભગીરથ પુરુષાર્થ, એમના જીવનની એક ભાવના. તો જો સ્વામીશ્રીએ જે પુરુષાર્થ કર્યો છે અદ્વિતીય છે. 1951 સાલથી જ્યારથી શાસ્ત્રીજી મહારાજે એમને પ્રમુખ નિમ્યા, ત્યાર પછીના સાલ શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા ત્યારથી 51-71 સાલમાં પોતે યોગીજી મહારાજની છત્રછાયામાં રહીને સંસ્થાની તમામ વહીવટી પ્રવૃત્તિ સંભાળી, સાથે સાથે યોગીજી મહારાજની સાથે વિચરણમાં પણ પોતે ચાલતા, સત્સંગ સભા પારાયણ વગેરેનો પણ લાભ આપતા, પણ બહુધા વહીવટી કાર્ય એમને રહેતું, પણ એની માટે એમને કાર્ય કરવાનું હતું પોતા કરતા બધા જ સિનિયર કોઠારી સંતો સાથે. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત વર્ણન કરતા, જે તે મંદિરમાં જાય ત્યાં 2-3 દિવસ રહે, એ જૂના કોઠારીઓ એની સાથે વાડીએ જાય, એની સાથે બેસે, રાત્રે ચેષ્ટા બોલે, કલાક કલાક 2-2 કલાક બેસે, પછી 3જે દિવસે પછી એકાઉન્ટની વાત ચાલુ થાય, 4થે દિવસે પછી બાંધકામની વાત ચાલુ થાય, પણ એવી રીતે ધીમે ધીમે ધીમે કરતા બધા સાથે આત્મીયતા કેળવીને એમણે કાર્ય કર્યું. કાયમ પોતે ગોંડલ આવતા ત્યારે અમદાવાદથી સવારે 5 વાગ્યાની બસ પકડતા, પ્રગટ ભગતે આ વાત બ્રહ્મ ઉપનિષદ પુસ્તકમાં એમના લેખમાં લખી છે. પોતે સેવક તરીકે સાથે રહેતા સવારે 5 વાગે અમદાવાદથી બેસે, 11-1 વાગે ગોંડલ પહોંચે, અને તે વખતે તો આવી રીતનું કોઈ જાહેર વાહનમાં ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે સંતો ઉપવાસ કરતા, તો આખા દિવસનો નિર્જળા ઉપવાસ પ્રમુખ સ્વામી મહારાજને રહેતો. સંતોના નિયમ પ્રમાણેના ઉપવાસ તો પોતે કરતા, પણ સાથે સાથે આ ઉપવાસ પણ પોતે કરતા. કાયમ પોતે થર્ડ ક્લાસમાં ટ્રાવેલિંગ કરતા હતા, ફર્સ્ટ ક્લાસમાં કોઈ દિવસ એમને ટ્રાવેલિંગ કરવાની ઈચ્છા થઈ નથી, અથવા તો હક પોતે વ્યક્ત કર્યો નથી. એવી રીતે યોગીજી મહારાજના સાનિધ્યમાં બધું એમણે વિચરણ કર્યું અને સંસ્થાનું જે વહીવટી માળખું છે એ વધારે મજબૂત બનાવ્યું. અને 1971 ની સાલમાં જ્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ સ્વધામ પધાર્યા, ત્યાર પછી પોતે ગુરુપદે આવ્યા, એ પછીની જે સ્ટોરી છે ઇઝ અનબિલીવેબલ. એ માનવામાં ન આવે એવી એક કહાની છે. જેમ શ્રીજી મહારાજનું ઐશ્વર્ય, સમાધિ પ્રકરણ, ગુણાતીયાન સ્વામીની વાતો કરવાની શ્રદ્ધા, ભગતજી મહારાજની સાધના, શાસ્ત્રીજી મહારાજની અડગ નિષ્ઠા, યોગીજી મહારાજનો સમ સુરતભાવ એકતા, એમનો નિર્દોષ બુદ્ધિનો સિદ્ધાંત, એ જેમ માનવામાં નથી આવતું એમ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ, એમનો પુરુષાર્થ જે છેલ્લા 35 વર્ષનો છે એ પણ માનવામાં નહીં આવે. ભવિષ્યની પેઢીને માનવું અશક્ય છે. અત્યારે આપણે કહીએ, આવી ગરમીમાં જ્યારે આપણે બધા જ એક હાથ અત્યારે સભામાં હલાવીએ છીએ, ત્યારે ભગતજી મહારાજે 2 દિવસ નિર્જળા ઉપવાસને ત્રીજે દિવસે પારણા કરવા, એ સાધના કેવી રીતે કરી હશે એ આપણને માનવામાં નથી આવતું. 23 કલાક પોતે જાગીને, 1 જ કલાક સૂઈને કેવી રીતે દિવસો વિતાવ્યા હશે એ આપણી બુદ્ધિમાં બેસતું નથી. એમ ભવિષ્યની પેઢી જ્યારે બધું જ એસી રૂમમાં બેઠા બેઠા કમ્પ્યુટર ઉપર કામ કરતી હશે, ત્યારે રોજની 100-100 પધરામણી કેવી રીતે થાય, રોજના 10 ગામનું વિચરણ કેવી રીતે થાય, રોજના 40-50-60 પત્રો ઉપર સહી કેવી રીતે થાય, રોજની 400 મુલાકાતો કેવી રીતે શક્ય બને, ઇમ્પોસિબલ ફોર ધેમ ટુ બિલીવ. માનવું અશક્ય બની જશે. પણ આપણે તો આપણા ગુરુહરિને આપણે અહીંયા બેઠા છીએ, બધા જ સાક્ષી છે કે સાક્ષાત આપણે આવી રીતે એમને વિચરણ કરતા આ આંખે આપણે જોયા છે. તો આવી રીતે એમને દીવો ત્યાં દાતણ ને એવું વિચરણ એમણે કર્યું છે. જબરદસ્ત પુરુષાર્થ એમને કર્યો છે અને બહુ પ્લાનિંગ સાથે પુરુષાર્થ કર્યો છે. પ્રમુખ સ્વામી મહારાજનું આખું જીવન આપણે સ્ટડી કરીએ તો ઇટ ઇઝ નોટ હેફ હેઝાર્ડ કે ચલો અહીંયા આમ લોકલી એવરી ડે ટાઈમ પ્રમાણે જાઓ તો હેફ હેઝાર્ડ લાગે કે સાબરકાંઠા હતા અને નવસારીમાં કોઈ બોલ્યા તો અહીંયા આવે ને પાછા ત્યાં જાય, વિચરણ એવું રહેતું. પણ ઓવરઓલ લોંગેસ્ટ સ્ટેજમાં એમનું બહુ પ્લાનિંગ હતું. એ પોતે જાણતા હતા કે 1981 અને 85માં મોટા મહોત્સવો આવશે, એમાં અમારે સ્વયંસેવકોની જરૂર પડશે. પોતાના મનમાં હતું જ કે આવા મહિના 1.5 મહિના 2 મહિનાના ભવ્ય ઉત્સવો આપણે ઉજવવા છે. પછી 91-92માં પણ આવશે ઉત્સવો, એટલે 81 થી 91માં ભવ્ય મોટા ઉત્સવો સંસ્થાએ ઉજવવાના છે. પછી પોતે જાણતા હતા કે ગુજરાતના દરેક તાલુકા પ્લેસ, જિલ્લા પ્લેસમાં મા શિખરબદ્ધ મંદિર એ કરવાના છે. પણ એની માટે એમને ખબર હતી કે પહેલા હરિભક્ત સમુદાય ખૂબ જ બળવાન જોશે, સ્વયંસેવકો જોશે, કાર્યકર્તાઓ જોશે. એટલે પહેલા 10 વર્ષ એમણે કોઈ ઉત્સવ કે કોઈ મંદિરોની રચના તરફ એમને લક્ષ્ય ના આપ્યું. સાહજી કંઈક થયું થોડું ઘણું એ કર્યું, પણ 71 થી 81 સુધી 10 વર્ષ ફક્ત વિચરણ એમણે કર્યું છે. કારણ કે એમને આખો લાખોની સંખ્યામાં સમુદાય ઊભો કરવાનો હતો, એટલે એમણે વિચરણ કર્યું. અને પછી એ વિચરણ દ્વારા જે હરિભક્ત સમુદાય ઊભો થયો, એક સમર્પિત વર્ગ ઊભો થયો, ગુણભાવી વર્ગ મોટો ઊભો થયો, સમર્પિત સ્વયંસેવકો ઊભા થયા, એટલે પછી બધા ભવ્ય ઉત્સવો જે આવ્યા, દ્વિશતાબ્દી મહોત્સવો, યોગીજી માનો શતાબ્દી મહોત્સવ, અક્ષરધામ ઉદ્ઘાટન, એ બધામાં 17,000 સ્વયંસેવકો, 15,000 સ્વયંસેવકો મળી રહ્યા. અને એ બધા મહોત્સવ ઉજવ્યો એટલે આખા સમાજમાં જય જયકાર થયો. અને પછી એમનો સિદ્ધાંત હતો ઉપાસના પ્રવર્તનનો, એટલે શિખરબદ્ધ મંદિરો એ બાંધી દીધા. પ્રમુખ સ્વામી મહારાજે 20 શિખરબદ્ધ મંદિરો કર્યા, એમાં 18 શિખરબદ્ધ મંદિરો તો છેલ્લા 10 વર્ષમાં કર્યા છે. એમનું પ્લાનિંગ હતું આ, એમને નથી કર્યું. પહેલા 10 વર્ષ વિચરણ ગુરુપદે આવ્યા પછી, પછી 10 વર્ષ મહોત્સવો, અને પછી 10 વર્ષ શિખરબદ્ધ મંદિરો. એટલે બહુ જ પ્લાનિંગથી એમણે કામ કર્યું છે. પણ આ જે વિચરણ એમણે કર્યું 1976 ની સાલમાં, તો પ્રમુખ સ્વામી મહારાજના પોતાના જીવનનો એક રેકોર્ડ છે. 1 જ વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજ 728 ગામોમાં વિચરણ કર્યું, એટલે ઇટ્સ એન એવરેજ ઓફ 61 પર મંથ. 61 ગામો દર મહિને એમણે વિચરણ કર્યું છે. અને પાછા રોજના 40 થી 60 બધી પધરામણી હોય, 2 કે 3 જાહેર સભા હોય. અને બીજે જ વર્ષે 1977 ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા. અને તે વખતે ત્યાં સંસ્થા એટલી બધી સબળ નહીં કે પ્રમુખ સ્વામી મહારાજને પ્લેનમાં ફેરવી શકે, એટલે બાય રોડ સ્વામીશ્રી બધે વિચરણ કરેલું. ન્યુયોર્કથી લોસ એન્જલસ પ્રમુખ સ્વામી મહારાજ બાય રોડ ગયેલા. એ કેટલું થાય, અહીંયા સુરતથી તમે જગન્નાથપુરી જાઓ, ત્યાંથી અહીંયા પાછા સુરત આવો, અહીંથી પાછા જગન્નાથપુરી જાઓ, 3 ટાઈમ્સ એટલું ન્યુયોર્કથી લોસ એન્જલસ થાય ગાડીમાં. મણકા તૂટી જાય કે નહીં, પણ રાતોની રાત ગાડીમાં પ્રમુખ સ્વામી મહારાજે કાઢી છે. ડૉક્ટર કેસી પટેલ આ વિચરણની વાતો કરતા ઘણી વખત કહે છે કે અહીંયા દેશમાંથી હરિભક્તોના સગાવાલા મિત્રો ત્યાં પરદેશમાં રહેતા હોય, એના સરનામા એમને પ્રમુખ સ્વામી મહારાજને આપ્યા હોય, અથવા સ્વામીશ્રીએ કે વિવેક સાગર સાહેબ લીધા હોય, તો ઘણી વખત તો હાઈવે ઉપર ઉભા રહીને પબ્લિક ટેલિફોન સિસ્ટમ, અત્યારે જે આપણે એસટીડીપીસીઓ કહીએ છીએ, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં અહીંયા ટેલિફોન રિસીવર રાખી નંબર જોતા જોતા જાતે ડાયલ કરતા હોય એવા પ્રસંગોમાં હું સાક્ષી છું. એવું કેસી કાકા કહે છે, પાછળનો સંપર્ક કરે કે અમે તમારા ગામ સુધી આવ્યા, તમારે ત્યાં પધરામણી આવ્યા છે. પેલો કે હું સ્વામી મારે તો ટાઈમ નથી, મારા જોબ પર નીકળવાનું. સ્વામી કે અડધો કલાકમાં પહોંચ્યો તું રાજો ને. સામેથી પધરામણી ઊભી કરી, સામેથી સત્સંગ કરાવ્યો અને એવી રીતે આ બધો સમુદાય એમણે તૈયાર કર્યો છે. છેક લોસ એન્જલસ મળ્યા રાજુ, ત્યાં સ્વામી કે 3.5 દિવસથી હું તને શોધતો હતો, આજે તું મળ્યો, પ્રેમથી એને મળ્યા. પણ આવી રીતે સ્વામીશ્રીએ બધું ત્યાં વિચરણ કર્યું છે. 1977માં એ જ સાલમાં જ્યારે સ્વામીશ્રી અમેરિકામાં હતા, ન્યુયોર્કમાં સ્વામી ડૉક્ટર કેસી પટેલને બોલાવીને કે સ્વામી કે આપણો અતુલ અજમેરા છે કલકત્તાવાળો, એ અહીંયા આવ્યો છે. ક્યાં છે તમને ખબર છે? એ ત્યાંથી સીએ થયેલો છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અહીંયા ક્યાંક સારી જોબ કરે છે. કેસી કાકા હું નથી ઓળખતો, પણ આપણે એક બે હરિભક્તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એને પૂછી જવું, કદાચ કંઈક સંપર્કમાં હોય તો. એને પૂછ્યું, અમને ખ્યાલ નહીં. સ્વામી કે તમે શોધો. તમે પછી મળ્યા નહીં એટલે સ્વામીએ કલકત્તા ફોન જોડાવડાયો. હવે અતુલના ઘરે ફોન નહીં, રેસિડેન્સ એટલે બીજા એક હરિભક્તને ત્યાં ફોન કર્યો, એમને કીધું કે તમે અતુલના ઘરે જાઓ અને ત્યાંથી એનું ન્યુયોર્કનું એડ્રેસ લો, અમને આપો. એટલે 1.5-2 દિવસે બધું એડ્રેસ અહીંયા આવ્યું, ત્યાં હરિભક્તને મોકલ્યા. તો અતુલ કયો, બાપા અહીંયા આવ્યા છે? તો પછી એ મંદિરે આવ્યા અને સ્વામી રૂમમાં બેઠા હતા અને અતુલ અજમેરા ત્યાં સામે આવ્યા. પોતે સેવક સંતોના ટેકઓવર એકદમ જ ઊભા થઈ ગયા અને સીધા અતુલને ભેટ્યા. સ્વામી કે અતુલ, તને શોધવા માટે તો મેં આખો અમેરિકા હું ખૂંદી વળ્યો છે, લોસ એન્જલસ જઈને પાછો આવ્યો, પછી ખબર પડી તું ન્યુયોર્કમાં જુઓ, કલકત્તાથી તારું એડ્રેસ મંગાવ્યું. પણ ખૂબ જ પ્રેમથી એને ભેટ્યા, અતુલ તો રડી પડ્યા. અને આજે આપણા ન્યુયોર્ક સત્સંગ કેન્દ્રના મુખ્ય કાર્યકર તરીકે અતુલ અજમેરા સેવા કરે છે. પણ કરે જ ને, કેમ ના કરે? પણ જો આવી રીતે વિચરણની સાથે સાથે આત્મીયતા, પ્રેમ, હૂંફ યાદ કરી કરીને બધા હરિભક્તોને પ્રેમથી રાખ્યા છે, એટલે આ સત્સંગ સમુદાય બધો ઊભો થયો છે. અત્યારે આપણને અહીંયા સભામાં પૂછવામાં આવે કે તમારા જીવનમાં કોઈ એક પ્રસંગે નાના કે મોટા નિર્ણયમાં પ્રમુખ સ્વામી મહારાજે વ્યક્તિગત રસ લઈને એ પ્રશ્ન સુલઝાવી આપ્યો હોય એવા હરિભક્તો હાથ ઊંચા કરો. તો બધા હરિભક્તોના હાથ ઊંચા થઈ જાય, 2-2-3-3 વાર થઈ જાય, એટલો બધો એમને રસ લીધો છે. આ ખાલી કોઈ એવા ગુરુ નથી હુ મૂવ્સ ફ્રોમ એરપોર્ટ ટુ એરપોર્ટ, સભામાં કથા કરીને નીકળી જાય એવા સંત નથી. એ કથા ઉપદેશ જ્ઞાનની સાથે આત્મીયતા, પ્રેમ ને હૂંફ એ પણ પીરસે છે. એટલે ભક્ત છે એ ભક્તિના માર્ગે, અધ્યાત્મ માર્ગે વધારે સારી રીતે પોતે પ્રગતિ કરી શકે. તો આવી રીતે એમને વિચરણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે રાત દિવસ જોયા નથી, દિવસના 13-13 ગામ હોય. જેતપુર ને બધી ઠેકાણે તો પ્રમુખ સ્વામી મહારાજને ગાડી બગડી તો જાતે એમણે ધક્કા મારેલા છે. અને મહી કાંઠામાં બધે કોતરે 2-2 કિલોમીટર એક એક ઝૂંપડું આવે, ટેકરા ચડવાના ઉતરવાના, ત્યાં પણ એકાદશી હોય. પછી કદાચ કોઈ વખત બીમાર હોય તો પણ પોતે પ્રેમથી બધે વિચરણ કર્યું છે. ફિલાડેલ્ફિયામાં તો 1996 સાલમાં અમે ત્યાં ગયેલા અને વિચરણમાં તો એક હરિભક્તના ઘરે રાત્રે 11:30 વાગે પહોંચ્યા. પછી કોઈ અમારી, અમે 4-5 સંતો હતા, એક સંત બોલ્યા સાહજી કે ઘણું મોડું થયું, કારણ કે અમારે ત્યાં જમવાનું હતું, રાત્રે 11:30 થયેલા, એ ઘણું મોડું થયું. પેલા હરિભક્ત હસ્યા, એટલે અમે પૂછ્યું કેમ હસ્યા સ્વા? એટલે હરિભક્તે કહ્યું, સ્વામી તમે આમ ઘડિયાળ સામે જોઈને કહો છો 11:30 બહુ મોડું થયું, આ જ ઘરમાં આ જ રૂમમાં તમે જ્યાં બેઠા છો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 3:45 વાગે પધરામણી આવેલા. તર અમને થયું કે આપણે તો 3-4 કલાક વહેલા છીએ, ખાઈ લો બીજું શું, આપણે છાના માના જમવા બેસી જાવ, કારણ કે આપણે તો વહેલા છીએ ઘણા. કારણ કે ફિલાડેલ્ફિયામાં પ્રમુખ સ્વામી મહારાજને વોશિંગ્ટન જવું હતું, સાંજે 4 વાગે પધરામણી શરૂ કરી, બીજે દિવસે 4:15 વાગ્યા સુધી અમને પધરામણીઓ કરેલી. તો આવી રીતે અમને બધું વિચરણ કર્યું છે અને એવી રીતે આ સત્સંગ સમુદાય બધો ઊભો થયો છે. પત્ર વ્યવહારનો પણ કેટલો બધો લોડ, આજની તારીખમાં પ્રમુખ સ્વામી મહારાજને રોજના 40 ઇનકમિંગ લેટર્સ છે, એનો મતલબ શું, 40 આઉટગોઈંગ. પ્રમુખ સ્વામી મહારાજને આજની તારીખમાં પણ રોજ 1-1.25 કલાક પત્ર વ્યવહાર માટે આપવો જ પડે, ન આપે તો બીજે દિવસે 80, ન આપે તો ત્રીજે દિવસે 125 લેટર્સ ત્રીજે દિવસે થઈ જાય, એટલે રોજ સમય આપવો જ પડે. અને આ તો લોકોના પ્રશ્નો જ સાંભળવાના ને, કોઈક અંદર વખાણ કરીને કઈ, ઓહો તમે બ્રહ્મ સ્વરૂપ છો, વખાણ થોડે કરે છે, કેટલા પ્રશ્નો હોય જાત જાતના, એ બધા એનું સમાધાન કરવાનું, આશીર્વાદ આપવાના, આશ્વાસન આપવાનું. પણ એ પત્ર વ્યવહારની એ સ્વામીશ્રી પોતે હરિભક્તોના વ્યવહારની જવાબદારી સંભાળી છે એટલે કરે છે. પણ એ પત્ર વ્યવહારનો બોજ પણ કેટલો બધો છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને બપોરે ફ્રૂટ લીધા પછી બધો ઘણા બધા પત્રો ભેગા થઈ ગયા, એટલે ધર્મચરણ સંઘે તું થોડી વાર બાણું બંધ કરી દો, આપણે પત્ર બધા પત્રો લખી લઈએ. બેઠા હતા, 3-4 થપ્પી બાજુમાં પડેલી. તે વખતે નાગજી કાકાના દીકરા ઘનશ્યામભાઈ મૂળ શિષ્યના, એ લોકો નાયરોબી ત્યાં પોતે ત્યાંથી આવેલા આવ્યા અને સ્વામી દંડવત કર્યા. અગાઉ એમને વાત કરેલી ફોન પર કે મારે મળવા આવવું છે, તો હું આવું. સ્વામી હા પડેલી. સ્વામી એમ લખતા લખતા હું ઊંચું જોયું ચશ્મા, સ્વામી કહ્યું ઘનશ્યામ આવી ગયો તો ક્યાં? પાછા લખવા માંડ્યા પત્ર. તો બે દંડવત કરીને ઘનશ્યામભાઈએ ઊંચું જોયું ત્યાં બે મોટા મોટા પત્રની થપ્પી એમણે બાજુમાં જોઈ, પ્રમુખ સ્વામી મહારાજે બાજુમાં ટેબલ ઉપર. એટલે મનમાં સહેજ એમ થયું કારણ કે એમની સાથે પ્લાસ્ટિક બેગ

કથાને સભા ચાલ્યા કરે, એક સ્વરૂપ બહાર વિચરણ કરે, એટલે પધરામણીને ઉદઘાટન ને બધું ચાલ્યા કરે, એટલે બે સ્વરૂપ ધારણ કરો તો કામ થાય. તે વખતે સ્વામી એકદમ ભાવથી બોલ્યા, સ્વામી કે ઘનશ્યામ બે નહીં, અત્યારે ચાર સ્વરૂપે કામ થાય છે ત્યારે બધા કામ પૂરા થાય છે. કેટલો ભીડો લેતા હશે, કેટલો બધો ભીડો લેતા હશે. ચાર સ્વરૂપે એટલે એક પ્રમુખ સ્વામી ચાર વ્યક્તિનું નહીં, એક પ્રમુખ સ્વામી ચાર પ્રમુખ સ્વામીનું કામ કરે છે. કેટલો બધો ભીડો કહેવાય. સ્વામી કે ઘનશ્યામ ચાર સ્વરૂપ અત્યારે કામ ચાલે છે ત્યારે કામ પૂરું થાય છે. તો આટલો બધો પત્ર વ્યવહાર, એક વખત એક જણે 72 પાનાનો પત્ર લખેલો, 72 ફૂલસ્કેપ પેજીસ, હે આખું ખબર નહીં એની થીસીસ લખી નીકળી પહોંચાડી દીધી હશે કોણ જાણે જીવનની. સ્વામીએ 72 પાનાનો પત્ર વાંચ્યો અને સામે 8 પાનાનો જવાબ લખ્યો. બોલો કેટલી શ્રદ્ધાથી સ્વામીશ્રીએ એ પત્ર વાંચ્યો હશે. પણ દરેક હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ રાજી કર્યા છે, સાથે સાથે મુલાકાતોનો પણ એટલો બધો ભીડો. આપણે જોઈએ છે કે સવારે 9 વાગે નાસ્તો પત્યો નથી ને 100 જણા લાઈનમાં ઊભા નથી, બપોરે 12:30 જમવાનું પત્યું નથી 1 વાગે અને 100-150 ઊભા નથી, સાંજે 9 વાગે જમવાનું પતે ને સામે 100-150-200, રોજ 250-300-400 જણાને મુલાકાત આપવાની, એના પ્રશ્નો સાંભળવાના. માણસની બુદ્ધિ બેર થઈ જાય, એને બીજું કંઈ સૂઝે જ નહીં, ગાંડા જેવો થઈ જાય, એ પોતે કંટાળી જાય. પણ આ પોતે ભક્તિ માની છે, મહારાજના આશ્રિત હરિભક્તો છે, એને વ્યવહારિક થોડીક અનુકૂળતા થાય તો સારી રીતે ભજન ભક્તિ કરી શકે એવા શુભ હેતુથી એ પોતે આપણા પ્રશ્નોમાં રસ લે છે. બાકી એ તો અલગારી છે, એ તો સાધુ છે, એને શું પડી છે. એ તો કે જો તમે ભજન કરો ને સારું થશે, ભગવાન તમારું સારું કરશે, એમ કે સ્ટેજ ઉપરથી ઉતરીને જતા રહે, આમ કરીએ છીએ એવું. પ્રમુખ સ્વામી મહારાજને એવું ના ચાલે, એ તો દરેક હરિભક્તના ઘરે પધરામણી, વાતો, ચિતો, વ્યવહાર બધું જાણે કરે, બધું જ કરે. બાકી તો સ્ટેજ ઉપર બેસીને કથા કરનારને ક્યાં ખોટ છે, પૃથ્વી ઉપર હજારોની સંખ્યામાં ફરજ. પણ હરિભક્તોને મુલાકાત આપીને એના પ્રશ્નો સાંભળવો, આજે દુનિયામાં કોઈ કોઈનું સાંભળતું નથી. ધેર ઇઝ નો બડી ટુ લિસન ટુ લેન્ડ ઇઝ યર. એમાં કોઈક સાંભળે તમારી વાત શાંતિ, તો 50% બિચારને સ્ટ્રેસ ઓછો થઈ જાય. અને પછી સ્વામી જેવા સાંભળતા હોય, જેમાં એમને આસ્થા હોય, શ્રદ્ધા હોય અને પ્રશ્નનું સમાધાન મળશે એવી આશા હોય, એ વખતે આશીર્વાદ આપીને પ્રેમથી થોડી વાત કરે, એનો પ્રશ્ન ઉકલી જાય. કદાચ એ પ્રશ્નનું સમાધાન અથવા તો એનું પરિણામ આવતા કદાચ થોડા મહિનો કે વર્ષો જાય, પણ એકવાર એ માણસને ઘણી બધી રાહત થઈ જાય કે ચલો સ્વામી પાસે વાત થઈ ગઈ, સ્વામીએ સાંભળી શાંતિ, સ્વામી આશીર્વાદ આપે તો સારું થઈ જશે. એ જે આશ્વાસન મળી જાય ને, એની કિંમત ઇટ ઇઝ ઇન મિલિયન્સ ઓફ ડોલર્સ. પણ જો એ સ્વામીશ્રી કરે છે અને મુલાકાતો જે ચાલે અને એ મુલાકાતોમાં જે પ્રશ્ન આવે, આપણે બધાએ રજૂ કરેલા છે, આપણને ખબર છે કે કેવા પ્રશ્નો, અને એ વખતે જે નિર્ણયો આપવા અત્યંત અઘરા છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમે એનો ઉત્તર આપજો. આમાં શું ઉત્તર હોઈ શકે? પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં તે વખતે બનાસકાંઠાથી એક હરિભક્ત સ્પેશિયલ સરકારી નોકરી કરતા, તે રજા લઈને સ્વામીને મળવા માટે આવ્યા. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી મારે પ્રમોશન આવ્યું છે, બઢતી, અને પ્રમોશન આવે એટલે બદલી આવે જ ભેગી, એટલે કે મને નવસારી મૂક્યો છે, એટલે બનાસકાંઠાથી મારે નવસારી જવાનું છે, મારે પગાર પણ વધારો થાય છે, 3-1000 રૂપિયા વધે છે, જેની મારે બહુ જરૂર છે, એટલે બધી રીતે સારું થયું છે. સામે પ્રશ્ન એ છે કે મારો દીકરો અને દીકરી એક 10મા ધોરણમાં છે અને 12મા ધોરણમાં છે, બંનેને બોર્ડની એક્ઝામ છે, આ ડિસેમ્બરનો મહિનો છે, 2.5 મહિના પછી બંનેને બોર્ડ એક્ઝામ આવશે જે અગત્યનું છે. હવે જો હું ટ્રાન્સફર લઈને આખું ફેમિલી અમે ત્યાં જઈએ તો નવી સ્કૂલમાં કે ટ્યુશન ક્લાસીસમાં અમારા દીકરા દીકરી બધા સેટ થાય કે ન થાય એ પ્રશ્ન છે. અમુક કોર્સીસ અહીંયા ચાલી ગયા હોય, અમુક ત્યાં ન ચાલ્યા હોય, અમુક અહીં ન ચાલ્યા હોય ત્યાં ચાલી ગયા હોય, એટલે ત્યાં થોડોક પ્રશ્ન રહે છે. એમને અહીંયા મૂકીને અમારા કોઈ સગાવાલા કે નજીકના કોઈ હોય તો અહીંયા એને મૂકીને જઈ શકીએ એમ નથી, સાથે લઈ જ જવા પડે દીકરા દીકરીને, અને અગત્યનું વર્ષ 1 માર્કનો પણ ફેર પડે તો પણ સારી લાઈન હાથમાં જ જતી રહે. હવે જો એ દીકરા દીકરીનું ધ્યાન રાખીને, એ લોકોનો અગત્યના વર્ષ છે એ ધ્યાનમાં રાખીને, જો હું બદલી ન લઉં અત્યારે, ટ્રાન્સફર ન લઉં તો પાછી 7 વર્ષે આવે, પણ મારે પગાર વધારાની પાછી જરૂર છે, તો હું શું કરું, બદલી લઉં કે ના લઉં? તો બધા હસવા માંડ્યા કે નહીં? હસું કહેવાનું, આવું બોલો. પ્રમુખ સ્વામી મહારાજ ને પૂછે કે સ્વામી અમારા દીકરાએ છે ને એક દીકરીને જોઈ છે, આમ બંને નામ સામાન્ય તો પસંદ છે, અમે વડીલો એક બે વાર મળ્યા છે, પણ હજી આમ થોડું ગોઠવવાનું બાકી છે, ભણતર થોડુંક આમ છે ને પેલું આમ છે, લગ્ન કરીએ કે ના કરીએ? પ્રમુખ સ્વામી મહારાજ એક તો બે માંથી કઈ જોયા ના હોય. પ્રમુખ સ્વામી મહારાજની હાય હા ચાલવાની હોય, નાય ના ચાલવાની હોય. દુનિયાના કોઈ ધર્મગુરુ, નો બડી ટેક્સ ધીસ રિસ્પોન્સિબિલિટી, કોઈ જવાબદારી લેતા જ નથી એના શિષ્યોની. આ જોખમ છે આ જવાબદારી લેવામાં. ઊંધું પડે એટલે પેલો જતો રહે, એનો શિષ્ય મટી જાય, પણ આ તો આધ્યાત્મિકતા એટલી હરિભક્તોના હૃદયમાં ઠસોઠસ પ્રમુખ સ્વામી મહારાજે ભરી છે, પોતાનામાં શ્રદ્ધા વિશ્વાસ ને આત્મીયતા.

0: પણ એટલી કેળવાવી છે અને એમને જ્ઞાન પણ એવું આપ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ આપશે કદાચ ન થાય તો એમાં પણ મારું રૂડું રહેલું છે, એ સમજણ દુનિયાના કોઈ આધ્યાત્મિક સંપ્રદાયમાં એના ગુરુ આજ સુધી આપી શક્યા નથી. ગુરુ આશીર્વાદ આપે અને ન ફળે તો પણ શિષ્ય એમ સમજે કે આ મારા સારા માટે જ છે, એવી જે સમજણ લાખોના હૃદયમાં અને મનમાં ઊભી કરવી એ દુનિયાના કોઈ ધર્મગુરુ આજ સુધી એમાં સફળ રહ્યા નથી, કરી જ નથી. એકાદ બે શિષ્ય કોઈ પૂર્વે શાસ્ત્રોમાં લખેલા છે કે એવા તૈયાર થયા ગુરુ દ્વારા, લાખોના જીવનમાં સમજણ આપી જે અધ્યાત્મ માર્ગે વ્યવહારમાં ચાલતા ગ્રહસ્થો માટે સૌથી અગત્યની સમજણ છે એ લાખોના હૃદયમાં પૂરી દીધી છે. તો જો સ્વામીશ્રીએ આ બધી વાતો કરી છે પણ આ વ્યક્તિગત મુલાકાત એ કેવળ કરુણાએ કરીને આપે છે, પણ એમાં આટલો બધો ભીડો રહે છે. હવે પ્રમુખ સ્વામી મહારાજને આ ઉત્તર કેટલી મિનિટમાં આપવાનો હોય? સેકન્ડ્સમાં. અને પ્રમુખ સ્વામી એમ વાળ માથું ખંજવાડતા રંગાડતા એમ કે ના, એમ કહે ને તું સાંજે આવ ને હું પછી વિચારીને કહું, એવું કોઈને કીધું આજ સુધી? નો બડી યસ ટુ આન્સર સ્પોન્ટેનિયસલી એકદમ એમ, કારણ કે સાંજે પાસે એના જેવા 150 તો ઊભા જ હોય લાઈનમાં, કાલ આવજે એમ પણ ના કહેવાય, અને પાછા અત્યારે જ લાઈનમાં બધા ઊભા હોય હા કે ના. અને ત્યાં બનાસકાંઠામાં પાછળ ઘરે 7 જણા આમ લમડું હાથમાં લઈને બેઠા હોય કે હમણાં ફોન આવશે, જવાનું છે કે નહીં નવસારી, હા કે ના. અને સ્વામીશ્રીના એક ઉત્તર ઉપર આખું કુટુંબ એ માઇગ્રેટ થવાનું હોય. તો આવા તો લાખો પ્રસંગો, પણ પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તરો આપે છે. પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું 1985માં જ્યારે લંડનમાં એમને ઇન્ટરવ્યૂ લીધો હતો, પછી એ આખું જે એમની રિસર્ચ થીસિસ છે એ પુસ્તકે એમણે લખ્યું છે, ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ ધ સ્વામિનારાયણ સેક્ટ, એમાં એમણે લખ્યું છે. એ પ્રશ્ન જે પૂછ્યો એ પ્રશ્નોત્તરી આખી એમણે છાપી છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે તમને વ્યવહારનો કોઈ અનુભવ નથી, તમે 18 વર્ષની ઉંમરે સાધુ થયા, તમે લગ્ન જીવન જીવ્યા નથી એટલે તમને લગ્ન જીવનનો કોઈ અનુભવ નથી, તમે કોઈ દુકાન નોકરી ધંધો કે કારખાનું ચલાવ્યું નથી એટલે તમને એનો પણ અનુભવ નથી, તમે કોઈ પૈસાની લેતી દેતી બહુ મોટા પાયે કરી હોય વ્યાજ વટો બીજું ત્રીજું એટલે એનો તમને કોઈ અનુભવ નથી, તો તમને આ વ્યવહાર ને સંસારના માર્ગનો કોઈ જ અનુભવ નથી, છતાં છૂટથી રોજ 300, 400, 500 જણાને પ્રેમથી તમે આ વ્યવહારના જ માર્ગદર્શન આપો છો, તે અનુભવ વગર આ જ્ઞાન તમારામાં આવ્યું કેવી રીતે? હા, કે જે વાતનો જે વ્યક્તિને અનુભવ ના હોય એમાં આપણે કેવી રીતે માર્ગદર્શન આપી શકીએ? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી જવાબ આપ્યો કે અમારી પાસે કોઈ પ્રશ્નની રજૂઆત કરે, અમે મનોમન અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજને, અમારા ગુરુ યોગીજી મહારાજને યાદ કરીએ છીએ અને મનોમન પ્રાર્થના કરીએ છીએ કે આને દુઃખ છે તેનું દુઃખ ટળી જાય એવો ઉત્તર મને સુજાડો, પછી ભગવાન મને જે સુજાડે એ હું બોલી જઉં છું. દેટ મીન્સ ગોડ ઇઝ આન્સરિંગ અસ થ્રુ પ્રમુખ સ્વામી, ભગવાન એમના દ્વારા આપણને ઉત્તર આપે છે ને. રેમન્ડ વિલિયમ્સ બહુ બુદ્ધિશાળી હતા, ઇમિડિયેટલી બીજો પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન આ ઉત્તરમાંથી એમણે પ્રશ્ન કાઢ્યો કે તમને, તમે એમ કહો છો કે આવી રીતે તમે ઉત્તર આપો છો, પણ તમારો સમુદાય એવું કહે છે કે તમે 1.5 મિલિયન ડિસિશન્સ તમારા હરિભક્તોના જીવનમાં આપ્યા છે, તો કોઈ નિર્ણય આપ્યા પછી તમને મનમાં એમ થયું છે કે આને મેં આ નિર્ણય આપ્યો એ જુદો આપ્યો તો સારું હતું? તો ફોર એક્ઝામ્પલ કોઈ એમ કીધું કે મારી આ દુકાન સાંઈ વેચી દઉં અને તમે કહો આ વેચી દો, પછી એ જતો હોય અથવા બહાર જતો હોય પછી તમને એમ થાય કે આને મેં દુકાન વેચવાનું ખોટું કીધું, બોલાવો એમ પાછો, રહ્યા નથી વેચવી, એવું તમને થાય છે? ત્યારે પણ પ્રમુખ સ્વામી મારે આમ સ્પોન્ટેનિયસલી બોલ્યા, સ્વામી કે ક્યારેય નહીં. કોઈ નિર્ણય માટે એમને ફેર લાગતો જ નથી, જે કીધું છે ભગવાનને સંભાળીને સાચું ને સારું જ છે. 15 લાખ નિર્ણયો જેને હરિભક્તોના જીવનમાં આપ્યા હોય એને પોતાના એક પણ નિર્ણય માટે અફસોસ ના હોય, ખરેખર ભગવાન એમના દ્વારા ઉત્તર આપતા હોય તો થાય, બાકી શક્ય જ નથી. આ અશક્ય વસ્તુ પ્રમુખ સ્વામી મારે શક્ય બનાવી છે. અને આપણને કીધું હોય કે તમે જે જે નિર્ણયો જીવનમાં લીધા છે એમાં તમને કોઈ અફસોસ, તો આપણે શું કહીએ? ગઈકાલનો કહું, આજનો કહું, અત્યારનો કહું? ઘણા વિચારે તો જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ અફસોસ છે, કે તે દાડે આમ છાતી કાઢીને કેમેરાની સામે ઉભા રહી ગયા હતા ને હાર પહેરી લીધો લોચન પાર નહીં. જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો ને એમાં જ અફસોસ હોય લોકોને ઘણા તો. સ્વામીને હી ડઝ નોટ રિપેન્ડ એની ઓફ હિઝ ડિસિશન્સ, હી ડઝ નોટ હેવ એની રિગ્રેટ્સ, એ કેટલી મોટી વાત કહેવાય. તો સ્વામીશ્રી જે કાર્ય કરે છે એમાં ભગવાન એમનામાં રહીને આ કાર્ય કરે છે, આ બહુ મોટી આશ્ચર્યની વાત છે. પણ મુલાકાતો માટે એમને બધો ભીડો બેઠ્યો છે. એક વખત તો બોચાસનમાં સવારે નવ વાગે નાસ્તો પત્યો ને મુલાકાત શરૂ થઈ તો બપોરે પોણા વાગ્યા સુધી નોન સ્ટોપ પોણા ચાર કલાકે કલાક સુધી એક જ આસને પ્રમુખ સાહેબ મારે બેસીને મુલાકાત આપેલી. એક વખત ત્યાં બોચાસનમાં સ્વામીશ્રીએ સાંજે લગભગ 4:30 મુલાકાત શરૂ થઈ, 2.5 કલાક મુલાકાત ચાલી, 6:30 વાગ્યા સ્વામીશ્રીએ ત્યાં જે સંત દરવાજે ઊભા હતા એને પૂછ્યું કે કોઈ છે બહાર, કોઈ મળનારું છે એમ? તો કે ના સ્વામી. સ્વામી કે હોય તો બોલાય લો, પછી આપણે બીજું કામ. તો કે ના સ્વામી, આખી લોબીમાં જોયું કોઈ નથી. જેવું પેલા સંતે કહ્યું ના સ્વામી કોઈ નથી, પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ઉતાવળે ઊભા થયા, સેવક સંતોનો ટેકો લીધા વગર લિટરલી દોડ્યા પ્રમુખ સ્વામી મહારાજ રૂમમાં દોડી. આ તો હમણાં જ 88-89 ની સાલની વાત છે. દોડીને સીધા વોશ બેઝિન પાસે જઈને પ્રમુખ સ્વામી માંથી ઉલટી કરી, વ્યવસ્થિત આમ ઉલટી થઈ સ્વામીને. સેવક સંતોએ તરત બધી મદદ કરી. પછી જ્યારે સ્વામીશ્રી બેઠા પલંગ ઉપર, સ્વામીને પૂછ્યું સ્વામી આ ઉલટી કેમ થઈ, તમને આમ પેટમાં કંઈ તકલીફ છે? સ્વામી કે ના, આમ થોડુંક આમ ઉપકા આવતા હતા એટલે એમ થયું, પણ ઉલટી થઈ ગઈ. એ કે પણ સ્વામી તમે આમ ઉપકા આવતા હતા તમારે કહેવું તો જોઈએ, તો આપણે થોડી વાર મુલાકાત બંધ રાખત. સ્વામી કે એક પછી એક હરિભક્તો આવતા હતા એમાં ક્યાં આપણે ઊભા થવાનો ટાઈમ હતો? એક પછી એક હરિભક્તો આવતા એમાં ઊભા થવાનો ટાઈમ ક્યાં હતો? ઉલટીના ઉપકા રોકવા તો કેટલું અઘરું છે. આ તો સાજે આ તો પેલું રિફ્લેક્સ એક્શન જેવું કહેવાય ને, આ તો આવી જ જાય, સીધું થઈ જ જાય. પણ એ પણ હરિભક્તો માટે પ્રમુખ સ્વામી મહારાજે પોતે આવી રીતે ભીડો બધો સહન કર્યો છે. 92 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જે યોગી શતાબ્દી વખતે ત્યાં ઉત્સવ સ્થળે જ રોકાતા હતા સર્વસ્વના ઉતારેમાં, તે વખતે અમદાવાદમાં એક ફિઝિશિયન્સ કોન્ફરન્સ હતી અને એમાં હિન્દુજા હોસ્પિટલના એક બહુ મોટા ફિઝિશિયન GS સૈનાની એ પોતે ત્યાં અમદાવાદ આવેલા અને આપણે એમને ઇન્વાઇટ કરેલા. એ પોતે ત્યાં કીનોટ સ્પીકર હતા કોન્ફરન્સમાં, પછી ત્યાં અક્ષરધામ જોવા માટે આવેલા. અને એ ત્યાં મુલાકાત વખતે પ્રમુખ સ્વામી મહારાજને અંદર રૂમમાં પ્રવેશ્યા. એમણે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજને બધાને વ્યક્તિગત રીતે મળતા જોવાને પોતે એટલા બધા રાજી થયા. જ્યારે એમને મળવાનું થયું ત્યારે એમણે પ્રમુખ સ્વામી મહારાજ સાથે પ્રેમથી વાતો કરીને પછી મુખ્ય મંચ ઉપરથી એમણે પ્રવચનમાં કહ્યું કે અમારે ફિઝિશિયન્સને છે ને 6 સેન્સ હોય, બધાને 5 સેન્સ હોય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. ફિઝિશિયનને 6ઠી હોય, અમે લોકોના હૃદયના ભાવ ઓળખી શકીએ. પણ આજે પ્રમુખ સ્વામી મહારાજને મેં લોકોને મળતા જોયા, જે પ્રેમથી જે આત્મીયતાથી એક અજાણી વ્યક્તિને પણ એ મળતા હતા એ મારી 6ઠી સેન્સ પણ ઓળખી ના શકી કે કેટલો પ્રેમ અને આત્મીયતાના હૃદયમાં ભરાયેલા હશે. તો જો આટલા પ્રેમથી પ્રમુખ સ્વામી મહારાજ આપણને મળતા હોય છે ને એ દ્વારા બહુ જ મોટા જીવન પરિવર્તનો એ થતા હોય છે, સાથે સાથે સત્સંગ સભાનો પણ પ્રમુખ સ્વામી મહારાજને એટલો જ ભીડો. આજે 35 વર્ષથી તમે ગણો, રોજ સાંજે 1.5 કલાક સભામાં બેસું. આપણે ખાલી એક પરાસભા હોય છે ને એક રવિ સભા હોય છે, તો અત્યારે સભામાં આપણે હાથ ઊંચા કરાય કે છેલ્લા એક વર્ષની, આ માર્ચ એન્ડિંગ થઈ ગયું ને, ફિનાન્શિયલ યર 2006-07 પૂરું થઈ ગયું, આ ફિનાન્શિયલ યરમાં 52-52 રવિ સભા અને પોતાના વિસ્તારની 52-52 પરાસભા ભરી હોય, આંગળી ઊંચી કરો. અરે તો હું આંખ બંધ કરી દઉં છું, આપણે ટોપિક ચેન્જ કરી નાખીએ. એક હાથ ઊંચો ના થયો. આપણે અત્યારે ઓછામાં ઓછા કદાચ 4000 હરિભક્તો બેઠા હશું, એક હાથ ઊંચો ના થયો. અને પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા 35 વર્ષમાં રેગ્યુલરલી રોજ સાંજે 1.5 કલાક સભા ભરી છે. આપણે બધા અહીંયા ભેગા બેઠા છીએ ને, આપણે બધાનો વહીવટ ભેગો કરીએ ને, આપણા બધાનો વ્યવહાર ભેગો કરીએ ને, તો પ્રમુખ સ્વામી મહારાજના 1% આવે નહીં, તોય આપણે સળંગ 52 સભા નથી ભરી શકતા. અને પ્રમુખ સ્વામી મહારાજ સળંગ 35 વર્ષ સાંજની સભા ભરી આપણી માટે. શું આ શક્ય છે? આ શક્ય છે. આ થયું, આપણે નજરો નજર જોયું. અને પાછે એમાં ટાઈમે બાળ મંડળ કે યુવક મંડળનો કાર્યક્રમ હોય ને કહી ગયા હોય કે સ્વામી 7 વાગે આવી જજો, 7:45 આવી જજો, તો આવીને બેસી જાય માળા લઈને અને લોકોનો કાર્યક્રમ જોવે. તો આવી રીતે સત્સંગ સભાનો પણ એક ભીડો છે. આપણે તો સહેજ સાંજે થાકી ગયા, આજ સભામાં નથી જવું કે પરા સભામાં. અને સ્વામીને તો એ 40-15 મિનિટ પતાય ના હોય પછી જ સભા થાય. તે વખતે તો 70ના દાયકામાં બધી સભાઓ રાત્રે ચાલે, 11, 11:30, 12, 12:30, 1 સુધી સભાઓ ચાલતી હતી. અને બેઠા બેઠા હોય, પત્ર લેખન કરતા, માળા કરતા. એક વખત તો પ્રમુખ સ્વામી મહારાજ બેસદળમાં હતા, 103 ડિગ્રી તાવ, સાંજે સભા હતી. હવે બેસદળ જેવું નાનું ગામ, 150 હરિભક્તો બેઠા હોય, એટલે ડોક્ટર સ્વામી ભેગા હતા, પાછા સત્યપ્રકાશ સ્વામી હતા, વિવેક સાગર સ્વામી, 3 મહારથીઓ ભેગા હતા વક્તાઓ. એટલે કે સ્વામી વિવેક સાગર સ્વામી કે સ્વામી તમે ના આવતા આમ સભા પૂરી કરી નાખશું. સ્વામી કે ભલે નીકળવાનું સમય થયો ને, તો સ્વામી કેમ કરો હું આવું, મારે આમે બીમા બરાબર તાવ છે, પણ 11 વાગ્યા પહેલાં તમે મને ઊંઘ નહીં આવે, આમ તો રોજ 12:30 સૂતા હતા. સ્વામી આ 57 વર્ષની એમની ઉંમર હતી તે વખતે. તો સ્વામી કે હું ત્યાં બેસીશ, 10-15 મિનિટ બેસીને જતો રહીશ, બધા દર્શન થઈ જાય. તો કે સારું એમ કે અહીં સભામાં બેઠા. વિવેક સાગર સત્યપ્રકાશ સ્વામી કથા ચાલુ કરી. સત્યપ્રકાશ સ્વામી 1.25 કલાક કથા કરી, પછી વિવેક સાગર સ્વામી કથાનો વારો એટલે ઊભા થઈને માઇક પાસે આવતા હતા. એમણે સ્વામી કીધું તમે જાઓ હવે, તમે ઉતારે પહોંચી જાઓ હવે, તમારે 11:15 જેવું થઈ ગયું. કે તમે બોલો 5-10 મિનિટ પછી ત્યાં સુધી બેઠો છું પછી નીકળું. તો વિવેક સાગર સાહેબ બોલવાની શરૂઆત કરી. 10-15-20 મિનિટ થઈને વિવેક સાગર સાહેબ ચાલુ પ્રવચન આમ ઈશારો કર્યો સ્વામીને કે તમે હવે જાઓ સભામાંથી એમ, કારણ કે બીમાર હતા ને સ્વામી, 103 ડિગ્રી તાવ. તો સ્વામી વિવેક સાગર સ્વામી નામ કે હા જઉં છું જઉં છું. એક બે વાર એવું થયું ને પછી સ્વામીએ વિવેક સાગર સાહેબ સામે જોવાનું છોડી દીધું, આમ પત્ર લેખન કરે. પછી વિવેક સાગર સ્વામીને એમ થયું કે સ્વામીને બહુ વધારે બોલવાનું ના થાય, પછી ડૉક્ટર સાહેબ બોલવાના છે. એમણે વળી 1.25 કલાક કથા કરી એટલે પત્યું બધું 11:30 વાગે. પછી ડૉક્ટર પછી તરત ડૉક્ટર સ્વામીને પ્રવચનનો વાર આવે અને વિવેક સાગર સાહેબ બાપાને કીધું સાહેબ કે ડૉક્ટર સાહેબ બોલે છે 5 મિનિટ બેસીને જવું. અને પછી ડૉક્ટર સ્વામી પોતે બોલ્યા 1.25 કલાક તો 12 વાગ્યા. અને પછી જવાનું થયું સ્વામી કે હવે બેઠા છીએ તો બધાને એમ થાય કેમ નહીં બોલતા, તો આપણે 5 મિનિટ બોલીને જઈએ. 12 વાગે પ્રમુખ સ્વામી મહારાજે રાત્રે 12 વાગે જયારે કેલેન્ડરમાં તારીખ બદલાય, સભા આગલે દિવસે શરૂ થયેલી, તારીખ બદલાણી એટલે પ્રમુખ સ્વામી મહારાજ હાથમાં માઈક આવ્યું. રાત્રે 12 વાગે પ્રમુખ સ્વામી મહારાજે કથા કરી, બેંસદળમાં સામે 150 ભક્તોમાંથી ઊભા થતા થતા માંડ 25-28 જણા વધેલા, એ જોકા ખાતા હતા. રાત્રે 1 વાગ્યા સુધી અમને કથા ખેંચી, 77 ની સાલનો પ્રસંગ, 12 થી 1. વિવેક સાગર સ્વામી વચ્ચે ઈશારા કરે સત્યપ્રકાશ સ્વામી કે ડોક્ટર સ્વામી ઈશારા કરે કોઈની સામે જોયા વગર માંડ વર્ષદળ માઈક હાથમાં આવીને ખેંચી પડે ને એવી રીતે. અને પછી કથા તો એમણે કરી, પછી તો બધા ઉભા થઈને ઉતારે ગયા. વિવેક સાગર સ્વામી તો બહુ આમ ગરમ થઈ ગયા અને આમ ત્યારે સ્વામીને આટલો તાવ હતો ને ક્યાં એ બેઠા ને ક્યાં વળી આટલી બધી કથા કરીને 1 વાગી ગયો, આરામ કરી લીધો તો સારું હતું. રાતે તો બધા સુઈ ગયા, બીજ દિવસે સવારે બધા ફ્રેશ થઈ ગયા. સ્વામી નાસ્તો કરતા તે વખતે વિવેક સાગર સાહેબ વાત કાઢી કે તમને કહેલું કે નહીં સભામાં નહોતું આવવાનું, તો એક તો તમે સભામાં આવ્યા, તમે કીધું 5-10 મિનિટમાં જઈશ, તો કે આ પ્રવચન પછી જવું, આ પ્રવચન પછી જવું. અને ત્યાં સુધી તમે બેઠા એનો વાંધો નહીં, પણ કદાચ ઊભા થઈને નીકળી ગયા પણ પછી કથા કરીને, કથામાં 5-10 મિનિટ બોલ્યા તો સર તું કલાક કરી. એ સ્વામી હસતા હસતા કે તમને બધાને કલાક કલાક બોલતા જાઓ એટલે મને ઉમળકો આવી ગયો, આપણે કલાક વાતો કરી ગયા. વિવેક સાગર સાહેબ તો એકદમ છૂટથી સ્વામી સાથે વાત કરે કે તમને ખબર જ, પણ સામે એકેય જણ તમારી કથા સાંભળતો હતું, બધા ચોકા ખાતા હતા. અને તમે જો માર્ક કર્યું ને તો કૂતરું આગળ આવીને સૂતું હતું, ખબર તમને કે કૂતરું આગળ આવી ગયું સૂઈ ગયું હતું. કે પછી તો કે વિવેક સાગર સ્વામી એકદમ અકળાઈ ગયા હતા. વિવેક સાગર સાહેબ કે પછી તમને સમજણ પડી જોઈએ કે આપણે કથા બંધ કરવાની છે, કે માણસ ઊભા થઈ ગયા હતા, કોઈએ તમારી કથા સાંભળી નથી. તો સ્વામી એકદમ અલમસ્ત થાયમાં અલગારી, એકદમ સ્વામી અલમસ્ત થાયમાં કે ભલે ને કોઈએ ના સાંભળી, ખુદે તો સાંભળી ને, આપણને સમાસ થયો. પણ જો આવો ભીડો એમણે સત્સંગ સભાઓનો પણ બધો વેઠ્યો છે, એ આપણે બધા નજરો નજર જોયું છે, તો આ જે ભીડો છે, આ જે પુરુષાર્થ છે, એ કોઈ સામાન્ય વ્યક્તિથી અશક્ય છે. એવું પ્રમુખ સ્વામી મહારાજે આ બધો ભીડો વેઠ્યો છે અને એ દ્વારા જે જબરજસ્ત પરિવર્તનો આવ્યા છે લોકોના જીવનમાં, એ પણ અશક્ય શક્ય જેવું છે. નહીં તો અત્યારે વિલ ડ્યુરાન્ટે ધ સ્ટોરી ઓફ સિવિલાઇઝેશન પુસ્તક લખ્યું છે, એમાં લખ્યું છે કે ટુ ઇમ્બાઇબ મોરલ વેલ્યુઝ ઇન ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધ 21st century ઇઝ લાઇક ટ્રાન્સપોર્ટિંગ વોટર ટુ ધ 10th story ઓફ અ બિલ્ડિંગ વિધાઉટ ધ યુઝ ઓફ એન ઇલેક્ટ્રિકલ ઓર મિકેનિકલ ડિવાઇસ. કે અત્યારે 21st સદીમાં કળિયુગમાં લોકોના હૃદયમાં નૈતિકતાના ગુણો સિંચવા એ કેટલું અઘરું છે, તો કે 10મા માળે બિલ્ડિંગમાં કોઈ મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલ સાધન વગર પાણી પહોંચાડવું એવું અશક્ય છે. પણ જેવું સ્વામીએ એ અશક્યને પ્રમુખ સ્વામી મહારાજે શક્ય બનાવ્યું છે. ઋષુભા સરકારે એક વખત રામસંગ બાપુને ફોન કર્યો રાત્રે 11 વાગે. શું બાપુ કેમ કરો છો, તો કે કઈ નહીં માળા ફેરવું છું. તો રામસંગ બાપુએ સામું પૂછ્યું ઋષુભાને, બે પાપના પર્વત જેવા હતા, બેનું પરિવર્તન પ્રમુખ સ્વામી મહારાજે કર્યું, એ પ્રસંગો આપણે સાંભળ્યા છે. રામસંગ બાપુએ સામે પૂછ્યું, બાપુ તમે શું કરો, તો કે હું માળા ફેરવું છું. તો કે ન હોય, તો કે પેલા કે ના હોય, રાત્રે 11 વાગે તમે માળા ફેરો. બે જણાએ ફોનના રિસીવર ઉપર માળા ખખડાવી, ત્યારે બેન પ્રતિધિ આવી કે આપણે બે માળા ફેરવીએ. પછી બે જણાએ એકબીજાને કથા વાર્તાના પ્રસંગો શરૂ કર્યા, તો રાત્રે 2 વાગે એ લોકોનો ફોન પત્યો. 3 કલાક સુધી બે એકબીજાને કથા વાર્તા કરી કે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર કેવું કામ કર્યું, નહીં તો રાત્રે 11 થી 2 આ બે જણા કરતા શું હોય, લૂંટફાટ કરતા હોય, ભાગ પાડતા હોય, દારૂ પીતા હોય, પત્તા રમતા હોય, ધમાલ કરતા હોય. રાત્રે 11 થી 2 એમને આ બંને જણાને કથા વાર્તા કરાવી, એ હિમાલય ફેરવા જેવી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે. ઋષુભા સરકાર અને રામસંગ બાપુ રાત્રે 11 થી 2-3 કલાક ફોન ઉપર કથા વાર્તા એકબીજાને કરે, એ કેટલી મોટી વાત કહેવાય. આવા પરિવર્તન પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે. તો સ્વામીશ્રીના જીવનની એ બહુ જ મોટી વિશેષતા છે. પ્રોફેસર ફિક તો કમ્યુનિસ્ટ દેશમાં ઉતરેલા, એટલે સામ્યવાદ દેશમાં, એમને તો ભક્તિના સંસ્કાર જ ના હોય, ભગવાનમાં શ્રદ્ધા જ ના હોય, પણ અક્ષરધામનો આખો મલ્ટીમીડિયાનો પ્રોજેક્ટ એમને પતાવ્યો. ઉદ્ઘાટનના થોડા દિવસ પછી એ પોતે વિદાય લેતા હતા. સવારે સ્વામીશ્રીની પૂજા દરમિયાન વિશ્વચરણ સ્વામી કીધું કે તમે થોડોક વાત કરો, તે વખતે રડતા રડતા પોતે બોલેલા કે ધેર ઇઝ અ લોટ ઓફ ડિફરન્સ બિટવીન પ્રોફેસર ફ્રિજ હુ કેમ હિયર એન્ડ ધ પ્રોફેસર ફ્રિજ હુ ઇઝ લિવિંગ ટુડે. બહુ જ મોટો તફાવત છે જે હું અહીંયા આવ્યો તો અહીંથી જઉં છું, જસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી એન્ડ સેન્ટ્સ. કે પ્રમુખ સ્વામી અને સંતોને લીધે તફાવત છે, મારામાં ફેર પડ્યો છે, પરિવર્તન આવ્યું છે. અને કેવું પરિવર્તન! અખંડ કથા વાર્તા, અખંડ ભજન ને અખંડ દર્શન એમને ચાલતા હતા. બોલો, ઘરમાં ઇલેક્ટ્રોનિક મંદિર કરેલું. આપણે તો આવું મંદિરને મૂર્તિ પધરાઈ હોય, પડદા ઉપર ઇલેક્ટ્રોનિક મંદિર. એટલે શું, બધા ઘરમાં બેસવા, નાસ્તો કરવા બેસે એટલે પહેલાં નક્કી કરે કે આપણે પ્રમુખ સ્વામી મહારાજના નાસ્તાના દર્શન ક્યારે ના કરવા છે. એટલે હસબન્ડ વાઇફ ને પેલા દીકરો ભાણીઓ ભત્રીઓ બધા ભેગા થયા હોય, એક એક ગોંડલ, એટલે તરત સ્વિદ્યભાઈ ગોંડલ પ્રમુખ સ્વામી નાસ્તો, કારણ કે બધી વિડીયો એમને ઉતારેલી ને મલ્ટીમીડિયા અક્ષરધામ માટે, એટલે બધું એમની પાસે હતું ડેટા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલ દર્શન કરતા નાસ્તો કરે. રાત્રે ઘર સભા ક્યાં કરવી છે? તો કે મુંબઈમાં બેસીને પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઘર સભા કરવી, એટલે મુંબઈનો સિંતર ઉભો કરી દે. બપોર જમતી વખતે, સવારે પૂજામાં, બધી રીતે સુદ તેરસ આવે ને તો ઝેક દેશમાં સુદ તેરસ યાદ રાખીને રોજ સવારે પ્રમુખ સ્વામી મહારાજનું આખું મુંડનના દર્શન કુટુંબ ભેગા બેસીને કરતું હતું. આટલો બધો ભક્તિભાવ અને સ્વામી પ્રત્યે થઈ ગયેલો. નહીં તો કમ્યુનિસ્ટ દેશ, સામ્યવાદ પ્રદેશમાં આવો ભક્તિભાવ હોય જ નહીં, ભગવાનમાં શ્રદ્ધા હોય જ નહીં. પણ જો સ્વામીશ્રીના દ્વારા એમનું જીવન પરિવર્તન હતું. અને ક્યાં સુધી કે એમણે જ્યારે ત્યાં નવી ફાઇવ સ્ટાર હોટલ બનાવી પાર્ટનરશીપમાં, એમને પ્રમુખ સાહેબ મને લખ્યું કે આપ ખાસ પધારો, અથવા તો આપના બે બિશપ એટલે બે સંતોને મોકલો ઉદઘાટન માટે. મારી બહુ ઈચ્છા છે કે આ સામ્યવાદની ધરતી ઉપર તમારા સંતોના પગલાં પડશે તો અહીંયા ભક્તિના અંકુરો ફૂટશે, જે આ દેશને ખૂબ જરૂર છે. તો બધું સુકું જ છે, નાનપણથી આ સંસ્કારમાં ઉછર્યા હોય એના ભક્તિનો આ મહિમા સમજાય. એ પત્ર પ્રમુખ સાહેબ મહારાજ અમદાવાદમાં હતા ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ સ્વામીશ્રી જમતા હતા ત્યારે વાંચ્યો, ત્યારે પ્રમુખ સાહેબ મહારાજની આંખો એકદમ ભીની થઈ ગઈ. અને સ્વામી બોલ્યા, સ્વામી કે જેવી દાદા ખાચરની મહારાજ પ્રત્યેની ભક્તિ હતી એવી આ પ્રોફેસર સાહેબની આજે ભક્તિ છે. કઈ કક્ષા સુધી એ પહોંચી ગયા, કેવા ભક્ત બની ગયા! દાદા ખાચર જોડે સ્વામીશ્રી એમની સરખામણી કરેલી છે કે પ્રોફેસર ફ્રિજ એવા ભક્ત થઈ ગયા, દાદા ખાચર જેવી ભક્તિ એના અંતરમાં છે. તો જો સ્વામીશ્રીના દ્વારા આવા જીવન પરિવર્તનો ઘણા બધા થયા છે, એવા ભક્તો પણ તૈયાર થયા છે, નિષ્ઠાવાન સમર્પિત ભક્તો. ડૉક્ટર સ્વામી ઘણી વખત એક બહુ જ મોટા અશક્ય શક્યની વાતો કરે છે. શું? કે આખા દુનિયામાં, આખી દુનિયામાં એક પણ એવો સંપ્રદાય નહીં હોય જેમાં મધ્યમ વર્ગના હરિભક્તો એ આટલું બધું ગજા ઉપરાંતનું સમર્પણ કરતા હોય. સમયની દ્રષ્ટિએ, આર્થિક રીતે, બધી જ રીતે બહાર બધા મોટા મોટા ડોનેશન્સ ફ્લો થતા હોય, પણ એ રિચી રિચ ક્લબમાંથી બધા થતા હોય, બિલિયનર ક્લબમાંથી થતા હોય, પણ મધ્યમ વર્ગના હરિભક્તો પોતાના ગજા ઉપરાંતની સેવા લખાવે. ઘણી વખત તો લખણી ચાલતી હોય ત્યારે પોતાના પગાર કરતા પાંચ ગણી લખણી કરાવે, બેંક અકાઉન્ટ હોય એના કરતા બમણી લખણી સ્વામીશ્રી પાસે કરાવે. અને આમ લખણી કરવા સ્વામી બેઠા હોય તો આમ લાઈન લાગી હોય. 96માં લોસ એન્જલસમાં તો હરિભક્તો આમ ચેક લઈને બહાર તડકામાં ફોયરની બહાર ઉભેલા સ્વામીશ્રીને આપવા માટે. બધા સંતોને અમને એમ થયું કે કોઈ સંપ્રદાયમાં આવું જોવા ના મળે, લોકો ચેક લઈને લાઈનમાં ઊભા હોય દાન કરવા માટે. બાકી તો એક ચેક લઈને દાન કરવા માટે આવે તો બહારના સંપ્રદાયમાં તો કેટલું બધું એનું માનપાન આપવું પડે. અહીં તો કોઈ હરિભક્તોને કોઈ અપેક્ષા જ નહીં. જો એક પંખા ઉપર ક્યાં કોઈના નામ છે, જોવો ને આ બધા ફરે છે ને, હવા લઈએ છે ને, કોઈ આપણા હરિભક્તોને અપેક્ષા જ નહીં, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. તો આવી સમજણ કે ભાઈ આ નિસ્વાર્થ ભાવે જ સેવા કરવી જોઈએ, નામની માનની કોઈ અપેક્ષા નહીં, એ આપણા હૃદયમાં પ્રમુખ સ્વામી મહારાજે એકદમ દ્રઢ કરાવી દીધી છે. પણ આવા નિષ્ઠાવાન સમર્પિત હરિભક્તો સ્વામીશ્રી જે તૈયાર કરે છે, કેવા નિષ્ઠાવાન હરિભક્તો! ગોવિંદભાઈ છે અમદાવાદમાં, 400 પટેલ કુટુંબના પોતે મુખ્ય ભુવા, સત્સંગ થયો પહેલાની વાત છે. એ ધૂણીને જે વાત કરે ને એ 400 કુટુંબમાં બ્રહ્મ વાક્ય થઈ જાય. લગ્ન પ્રસંગ હોય, ધંધો હોય, વેપાર હોય, ભાગીદારી કરવાની હોય, બોલે ફાઇનલ. એમના દીકરાઓ બાજુમાં ચાલતી બાળમંડળની સભાઓમાં જતા થયા અને સંતોની વાતો અને કથાના પ્રસંગ ગમવા માંડ્યા. ધીમે ધીમે કંઠી પહેરી, પહેલા તમને ગમી નહીં, કઢાઈ નાખી, તોડાઈ નાખી, એ પોતે જ ધર્મગુરુ, પછી બીજાનું શરણું ક્યાં લેવાની વાત છે. અને 4-5 પેઢીથી એમને આ વારસો આવતો હતો ગુરુપદનો. પણ ધીમે ધીમે એમને ગમ્યું, સારું લાગ્યું, એકવાર સંતોને મળ્યા, મંદિરે આવ્યા, ડૉક્ટર સ્વામી ઈશ્વર સ્વામીને મળ્યા, બાપાના દર્શન થયા, જીવન પરિવર્તન થઈ ગયું. પછી તો ધીમે ધીમે સત્સંગની દ્રઢતા વધતી ગઈ. અત્યારે એ ગોવિંદભાઈ એ પોતે આપણા બાપુનગર વિસ્તારના નિરીક્ષક છે. એમણે 400 કુટુંબોએ ભેગા થઈને કહી દીધું કે તમને અમે નાતબાર કરીએ છીએ, તમારા દીકરા દીકરીને ફરી વખત કોઈ નાતમાં પરણશે નહીં. તો કે તમારે જે ઈચ્છા હોય કરો, મારે સત્સંગ મોટો મળી ગયો. 400 કુટુંબનું ગુરુપદ છોડી અને એમનું પડ્યું વચન ઝીલે એવો સમુદાય છોડીને એક સામાન્ય સત્સંગી તરીકે અહીંયા આવવું, એ કેવી નિષ્ઠા પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં પ્રેરી હશે! આ અશક્ય શક્ય કામ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. એ ગોવિંદભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને કહેલું કે સ્વામી, 5 પેઢીથી અમે આ 400 અમારા કુટુંબોના મુખ્ય ભુવા છીએ. અમે ધૂણીને જે બોલીએ સત્ય મનાય, આ લોકોને એ લોકો એ પ્રમાણે કરે. પણ આજે આપની પાસે નિષ્કપટ થઉં છું કે મારી જિંદગીમાં કોઈ દાડો હું સાચું ધૂણ્યો નથી. હા ગોવિંદભાઈ બોલે, કોઈ દાડો હું સાચું ધૂણ્યો નથી, કોઈ દાડો મને માતાજી આવી નથી. મને અગાઉથી મારા આશ્રી ધરિભક્તો કહી જાય કે મારું આ કામ કરવાનું છે, મારે આની જોડે ધંધો ગોઠવવો છે, તમે ધૂણતા ધૂણતા બોલજો. એટલે હું ધૂણતા ધૂણતા બોલું, બેનો ધંધો ગોઠવાઈ જાય. દીકરા દીકરીના મા બાપ અમને એમ કહી જાય કે અમારે આ ઠેકાણે સગપણ કરવું છે, તમે બોલજો, મને અગાઉથી પૈસા આપી જાય એટલે હું ધૂણું બોલું એટલે થઈ જાય. આવું હોય છે બધું. આ ગોવિંદભાઈ આપણને વાત કરેલી, પણ આવા નિષ્ઠાવાન હરિભક્તો એક ભાસ્કરભાઈ છે અમદાવાદમાં મણિનગરમાં, એ પોતે એક સત્સંગી, એમના પત્નીને સત્સંગ નહીં, મા બાપને સત્સંગ નહીં. હવે એમના પત્ની ચુસ્ત માતાજીના ભગત, એમના બા છે એ માતાજીના, અને પોતે ધંધો કરતા કરતા ખોટમાં ઘણો બધો ધંધો ગયો, દેવાદાર થઈ ગયા. તે જમાનામાં 1991 સાલમાં એમને 15 લાખનું દેવું થઈ ગયેલું, જે કેટલું મોટું કહેવાય. ધંધો કોઈ રીતે સેટ થાય નહીં. વળી લગ્ન થયા લગભગ 14-15 વર્ષ થયેલા, કોઈ સંતાન નહીં. હવે 12 થી 20 અંદરથી ઘરમાંથી બીજી 20 ચાલે. શું પેલા માતાજી છે એમના પત્નીને અને બાને બે જણાને દર્શન આપે રીતસર અને કહે કે આ પ્રમુખ સ્વામીનો ફોટો ઘરમાંથી તું કાઢી નાખ તો હું તને ધન આપું અને દીકરા આપું, એમ કે ધનનો ઢગલો રીતસર દેખાડે. એટલે એના પત્ની રોજ કહે એમને કે ભાઈ મૂકો ને પ્રમુખ સ્વામી મહારાજને, આપણે ક્યાં પ્રમુખ સ્વામી મહારાજને શું કરવું છે કે આ ધન દેખાય છે આપણું, દેવું 15 લાખનું જતું રહે દીકરો ઘેર આવે. ભાસ્કરભાઈ કે નહીં, દેવું ટાળવું હોય તો પ્રમુખ સ્વામી ટાળે, દીકરો દેવો હોય તો પ્રમુખ સ્વામી આપે, બાકી કોઈનું દીધેલું મારે કાંઈ જોઈતું નથી. કે અધૂરામાં પૂરું પાછું, એના જે વૃદ્ધ બાપ હતા એ અંધ હતા, અંધ હતા તો પણ એને છે ને આમ ભૂત દેખાય, બાકી બધું ના દેખાય પણ ભૂત દેખાય, એ આશ્ચર્ય ને. એ થોડાક કદાચ થોડુંક એને વિઝન હશે, સાવ અંધ નહીં હોય પણ જે કંઈ હોય, પણ એને ભૂત દેખાય. ને ભૂત શું કે, જો દીકરો તને આપું, ધન તને આપું, બધું આપું, આ પ્રમુખ સાહેબનો ફોટો તું ઘરમાંથી કાઢી નાખ. એટલે એના બાપ પાછા પ્રેશર કરે, ભાઈ દીકરા કાઢી નાખ ને, તારે માથે 15 લાખનું દેવું છે ને 91 સાલમાં, ઘણું મોટું કહેવાય ને. આ કે બાપુજી કાંઈ જ નહીં, જે કંઈ ઈચ્છા છે પ્રમુખ સાહેબની ઈચ્છા છે આપણી, તો કાંઈ નથી જોઈતું. ભૂત દીકરા તે ભૂત જેવા દે, નખો જ કાઢે આપણે. પણ એટલી બધી તકલીફ રહી, એક પણ વખત એને પ્રમુખ સ્વામીને કીધું નથી. કોઈ હરિભક્તોએ કહ્યું કે તમે સ્વામીને વાત તો કરો, ભાસ્કરભાઈ કે જો સ્વામીને વાત કરવાની જરૂર નથી. હવે સાંભળજો કેવી સમજણ, એ કે આ પ્રમુખ સ્વામી મહારાજ અંતર્યામી છે, એમને નથી ખબર કે મારે આ દુઃખ છે, અને એના કરતાં આગળ હું તો માનું છું કે એમનું દીધેલું છે. જેમ હાથમાં પ્રમુખ સ્વામી મહારાજ પેંડાનો પ્રસાદ આપે પ્રસાદી છે, તો મારા જીવનની પણ આ એક પ્રસાદી છે. જેમ સ્વામીની ઈચ્છા એમ થાય, હું ખુશ છું, રાજી છું, મારે ભજન થાય છે. આવી સમજણ ભાઈ હરિભક્તોએ સંતોને, વિવેકજીવન સાહેબની વાત કરીને, બાપાને વાત કરી, સ્વામીએ ભાસ્કરભાઈને બોલાવો મારે મળવું છે. અરે ભાસ્કરભાઈ અંદર આવ્યા મુલાકાત વખતે, સ્વામી તમે ઉભા રહો, તમને શાંતિથી પછી મળું. મુલાકાત બધી પતી ને ભાઈ સ્વામી ઉભા થાય, હાથ પકડીને અંદરના રૂમમાં લઈ ગયા. સ્વામી સોફા ઉપર બેઠા ભાઈ ભાસ્કરભાઈને બેસાડ્યા, સ્વામી કે બધી વાત કરો શાંતિથી, મારે સાંભળવી શું આખો પ્રસંગ છે. એ બાપા કંઈ નહીં, બધું ભગવાન આપની દયાથી બહુ સારું છે. સ્વામીએ બે હાથ પકડી લીધા. સ્વામી કે હું સાંભળવા બેઠો છું. ભાસ્કરભાઈ એમ ઘડિયાળ સામે જોયું. સ્વામી કે તારે ઘડિયાળ સામે જોવાનું નથી, તારે મને બધી વાત શાંતિથી કરવાની, તારે કલાક થાય ને વાત કરતા તોય મારે સાંભળવાની છે. પછી આખો પ્રસંગ સ્વામીએ સાંભળ્યો, જેમ જેમ પ્રસંગ આમ કહેતા ગયા ભાસ્કર, સ્વામી આમ ઇમોશનલ થતા ગયા, ગળગળા થતા ગયા. વિવેક સાગર સ્વામી પણ બાજુમાં હતા, અને છેલ્લે આખી દુઃખની ઘટના સાંભળી પછી ભાસ્કરભાઈ કે સ્વામી મારો તો સુખ જ છે, આપની દયા છે, આપની જેમ ઈચ્છા હોય એમ થાય. સ્વામી બાજુમાં હરિકૃષ્ણ મહારાજ હતા, એમના પાસેથી બે મોગરાના પુષ્પ લીધા. સ્વામી કે લે આ બે પુષ્પ, ઘરે જઈને પધરાવજે, એટલે ભૂતેય જશે, માતાજીએ જશે, ધનના ઢગલા થશે, અને મહારાજ બે મુક્ત અક્ષરધામમાંથી મોકલશે. ભાસ્કરભાઈને તો કંઈ નહીં, હાથ જોડી રહ્યા, અને સ્વામીશ્રીને પછી એમ પંચાંગ પ્રણામ કર્યા. પણ એ પંચાંગ પ્રણામ કર્યા અને પ્રમુખ સ્વામી મહારાજ વોઝ લિટરલી ઇન ટીયર્સ, ખાલી આંખ ભીની ના થઈ ગઈ. પ્રમુખ સ્વામી મહારાજ બંને ચીક ઉપર, ગાલ ઉપર આંસુના રેલા આવી ગયા. પોતે ગાતરિયાથી જાતે આંસુ લૂછ્યા અને સ્વામીએ વિવેક સાગર સ્વામીનો હાથ પકડ્યો. સ્વામી કે વિવેક સાગર, આપણે સભામાં નિષ્ઠાની વાતો કરીએ છીએ, આ મૂર્તિમાન નિષ્ઠા આજે જોઈ, આ નિષ્ઠાનું મૂર્તિમાન સ્વરૂપ આજે જોયું. કે આપણે વાતો કરીએ છીએ પણ આજે આ વાત જોઈ. પછી તો ભાસ્કરભાઈ કે ઘરે ગયા, બે પુષ્પ પધરાવી દીધા ઘર મંદિરમાં. બીજે દિવસે ભૂતે બંધ થઈ ગયું, માતાજીએ બંધ થઈ ગયા, ધંધો ગોઠવા માંડ્યો. 1.5 વર્ષમાં 15-20 લાખનું દેવું ઉતરી ગયું. 2 વર્ષ પછી એમને બે મુક્તનો પણ જન્મ થયો, બે જોડકા, બે અત્યારે પાછા બાળમંડળના કાર્યકર છે. પત્નીને સત્સંગ થઈ ગયો, એ નિરીક્ષક છે. આમને સત્સંગ થઈ, આમ આ કાર્યકર તરીકે જોડાઈ ગયા. મા બાપને પણ પાક્કો સત્સંગ થઈ ગયો, તે સુખી અત્યારે ધામમાં બેઠા છે. અને મણિનગરની આખી સત્સંગ સભા અત્યારે ભાસ્કરભાઈ ચલાવે છે. કેવા હરિભક્તો એ પ્રમુખ સાહેબ મારે તૈયાર કર્યા છે. એટલે આવા સમર્પિત, નિષ્ઠાવાન, સમજણવાળા બધા હરિભક્તો છે, એ સ્વામીશ્રીના જીવનની એક બહુ જ મોટી વિશેષતા છે. ઘનશ્યામભાઈ છે નગાસરવાળા, દિલ્હીના અક્ષરધામની આખી એમને સેવા કરી છે. ઇન અ સિંગલ ચેક ધ હોલ લેન્ડ ઓફ દિલ્હી અક્ષરધામ, બીએપીએસ ના ઇતિહાસમાં મોટો મોટો ચેક આવેલો છે ડોનેશનનો. પણ એક ખાત વિધિ પછી, એ ફોટો તમે જોજો, દિલ્હી અક્ષરધામના ખાત વિધિનો ફોટોગ્રાફ, પ્રમુખસ્વામી મહારાજની બાજુમાં બેઠા છે, આખા જમીનની એમની સેવા છે. પણ ઉત્સવ પતી ગયો પછી બહાર ફૂટપાથ ઉપર ટેક્સી માટે રાજીને ઉભા હતા બ્રહ્મવિહારી સ્વામી. એ લોકો ગાડીમાં બહાર નીકળ્યા, ઘનશ્યામભાઈને જોયેલા ગાડી ઉભી રાખી. ઘનશ્યામભાઈ ક્યાં ઉભા છે? એ કે સ્વામી હોટલ પર જવું છે ને, એટલે રાહ જોઉં. તો કે ગાડી નથી? તો કે ના સ્વામી. તો કે ચાલો બેસી જાઓ, મૂકી જઈએ. કે ના ના સ્વામી, તમે જાઓ ને, મને તો હમણાં ટેક્સી મળી જશે, હું જઈશ. સંતોએ વાત કરી કે એમના ચહેરા ઉપર કોઈ અપેક્ષાની લાગણી નહીં, કે આજે આ ઉત્સવ થયો, આખા દિલ્હી અક્ષરધામની જમીન 110 એકરની, એની આર્થિક સેવા બધી મેં કરી છે એને એકલાએ, પણ મને કોઈ વાહનની વ્યવસ્થા કરી આપે એવી કોઈ અપેક્ષા જ નહીં. કાંઈ નહીં, એના ચહેરા ઉપર કોઈ અપેક્ષા જ નહોતી. તો કેવા હરિભક્તો એ સમજણવાળા પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા છે, એવા સમર્પિત હરિભક્તો છે. રોહિતભાઈ છે ત્યાં ચેરિલમાં, 22 ડંકીન ડોનટ ચાલે છે, 2 જ દુકાન માટે ચાલે છે, બાકી 20 અક્ષરધામ માટે ચાલે છે. ભરત છે ત્યાં લીંગડા, અમારી સાથે ભણતો હતો, 80% ધર્માદો અત્યારે કાઢે છે. એ બધું એની માટે. આ વીરચંદ મોદીનો દીકરો કેટલા વખતથી ખોવાઈ ગયો છે, આવ્યો જ નથી પાછો, તોય આનંદ. પેલો મગનભાઈ સરાઈ, એનો જુવાન દીકરો ધામમાં ગયો, ગુરુ પૂનમે પેંડા વેચ્યા, સાકર વેચી, કે તો ભાગ્યશાળી કે મારા કરતા પહેલા અક્ષરધામમાં બેસી ગયો, આંખમાં આંસુ નહીં. એટલે આવા હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજ સવારે એકવાર અમદાવાદમાં વોકિંગ કરતા હતા, બધા કાર્યકર્તાઓ પોતાનો વારાફરતી પરિચય આપતા હતા. એમ એક ચીમન ભાઈ પરિચય આપ્યો, સ્વામી મારે એક દુકાન હતી ફાર્માસ્યુટિકલ્સની, દવાની, અને આપની દયાથી બીજી દુકાન થઈ. પણ સ્વામી હવે તકલીફ એ છે કે પહેલા તો મારે જયારે એક દુકાન હતી ત્યારે રોજ રાત્રે એ ઘર સભા બધી થતી, અઠવાડિયામાં 2 વખત હું ગામડે જતો નિરીક્ષક તરીકે સેવા કરતો, પણ આ બીજી દુકાન થઈ ને એટલે હવે કાર્યકર તરીકે મારે રાજીનામું આપવું પડ્યું, કારણ કે બહુ બધો વ્યવહાર વધી ગયો, 2 દવાની દુકાન થઈ. એટલે માટે બાપા આપની પાસે આજે આશીર્વાદ માંગવા છે જાહેરમાં. હા, પ્રમુખ સ્વામી મારે સવારે વોકિંગ કરતા હતા અમદાવાદમાં સામે બગીચામાં, જૂના બગીચો સામે સભા સ્થળ હતો ત્યાં, કે આપની પાસે આશીર્વાદ માંગવા છે કે એક દુકાન ઓછી ચાલે અને ધીમે ધીમે વેચાઈ જાય તો પાછી કાર્યકર તરીકે સેવા કરી શકું. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે આ વાક્ય ચીમનભાઈ બોલ્યા ત્યારે એના કરતા લગભગ 10 ડગલા આગળ પહોંચી ગયેલા, ઉભા રહ્યા. નોર્મલી આવું થાય નહીં ને વોકિંગ દરમિયાન, ઉભા રહ્યા, ગોળ ફર્યા, 10 ડગલા પાછા આવ્યા અને માથે હાથ મૂક્યો, સ્વામી કે આવું માંગનારો પહેલો મળ્યો, આવું માંગનારો પહેલો મળ્યો સ્વામી કે. પણ આવા આવી સમજણવાળા હરિભક્તો, કે આપણે આ સત્સંગત મુખ્ય છે તો આવી રીતે આવા હરિભક્તો બધા તૈયાર થયા છે. આજે સંતો પણ આપણને એવા દર્શન થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી છે, પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામી, પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, બાલમુકુંદ સ્વામી, બધા મોટેરા સદગુરુ સંતોના આપણને દર્શન થાય છે. એમના જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની દ્રઢતા, એ બધી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી આપણને દેખાય છે. ત્યારે આપણને મનાય છે અને પ્રતીતિ આવે છે કે સત્સંગ સાચો છે. આવી રીતે એક સામાન્ય જીવ દશામાંથી આવી બ્રાહ્મી સ્થિતિ આવે પમાડી દેવી, એ અશક્ય કામ પ્રમુખ સ્વામી મહારાજે શક્ય કર્યું કહેવાય. તો આ બધા સંતો આજે આપણને દર્શન થાય છે. ઘણા બધા સંતો, આ તો હરિભક્તોની આપણે બધી વાતો કરી, આનંદ સ્વરૂપ સ્વામી છે, એમની પાસેથી બધા સ્વામીના પ્રસંગો અને એનું બધું વિશ્લેષણ આપણે સાંભળીએ. વિવેક સાગર સ્વામી એક વખત બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની સાથે તો 3 દાયકાથી ફરું છું, પણ આનંદ સ્વરૂપ સ્વામી જ્યારે પ્રમુખ સ્વામીની વાતો કરે ને ત્યારે સાંભળવી મને પણ ગમે છે. આવા સંતો જે આત્મ સ્વરૂપ સ્વામીને આપણે જોઈએ છે. આ લંડન મંદિર આખું ઇન્ટરનેશનલ ક્લાસ ઉપર એમણે મૂકી દીધું, દિલ્હી અક્ષરધામ અત્યારે ધમધમાવે છે. જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી, આ બધા સંતો છે, આટલો બધો સંત સમુદાયનું ધ્યાન રાખે છે. તમારા 2 છોકરાનું ધ્યાન રાખવું ને તો એ શાંત પડે ભ્રમરૂપ થઈ જવાય, એકાંતિક થઈ જવાય, ખબર, શાંત પડે 2 છોકરાનું ઉછેરીને મોટા કરવા. તો અમને 725નું ધ્યાન રાખવું, એમનું બધું બધી રીતે એમને સમજવા, એમની પ્રગતિ ઈચ્છવી, ને બધી રીતે એમની કળા કૌશલ બધું બહાર આવે, સત્સંગની સેવામાં બધા સારી રીતે ઉત્સાહથી જોડાય, બધું ધ્યાન રાખવું, એ કોઈ નાની સોની વાત નથી. યોગીચરણ સ્વામી છે તો કેટલી નાની ઉંમરે યોગીજી મહારાજ પાસે આવેલા, પણ કોઈ વિશેષ અભ્યાસ નહીં, પણ આજે સંગીતમાં પારંગત. સ્વામી સાંકળી શિબિરમાં બોલેલા, સ્વામી કે મારે હાર્ટનું થયું અને યોગીચરણને એમ થયું કે આપણે હાર્ટનું જાણીએ તો અત્યારે ડૉક્ટર જેવા થઈ ગયા. અને ખરેખર 1-2 ડૉક્ટરે તો કીધેલું કે અમને તો કાર્ડિયોલોજીસ્ટ તરીકે ઓનરરી ડિગ્રી આપવા જેવા થઈ ગયા છે, કે એટલું બધું એ હાર્ટ વિશે જાણે છે. અને સંગીત વિશે જ્યારે બોમ્બેમાં કલ્યાણજી આનંદજીને પદ્મશ્રી મળ્યો, એમની ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ઘરે પધારે. સ્વામી એમના ઘરે ગયેલા અને લગભગ બોલિવૂડમાંથી 150 વ્યક્તિઓ, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, એક્ટ્રેસ, એક્ટ્રેસીસ બધા એમની સભામાં બેઠેલા. અને તે વખતે કલ્યાણજી આનંદજીએ પોતાનો પરિચય આપ્યો, થોડી વાત થઈ, વિવેક સાગર સાથે કથા કરી, પછી સ્વામીના આશીર્વાદની વાત આવી, સ્વામી કે પહેલાં યોગીચરણ સ્વામી કીર્તન ગાશે, પણ પોતે પ્રસંગ ગયેલો આખો જે જૂનાગઢ નો જે પ્રસંગ હતો કે પ્રેમાનંદ સ્વામી પાસે બધા ગ્વાલિયરના ગવૈયાઓ આવેલા, એ પ્રસંગ કહીને સ્વામી ચાલુ આશીર્વાદે કે સ્વામી કે જેવું પ્રેમાનંદ સ્વામી ગાતા હતા એવું અમારા યોગીચરણ ગાય છે, યોગીચરણે કીર્તન ગાવ. તો યોગીચરણ સ્વામી સંત પરમ હિતકારી નાનું પેલું બેબી હાર્મોનિયમ લઈને ગાયું. તે વખતે કલ્યાણજી ઊભા થઈ ગયા, ઊભા થઈને યોગીચરણ સ્વામીને ભેટ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને જાહેરમાં કહે કે આવો એક ગાનારો કે આવો એક કમ્પોઝર જો બોલિવૂડમાં હોય ને તો વર્ષે કરોડ રૂપિયા કમાય. અને એ પછી અહીંયા આપણી સભામાં ધૂન પ્રાર્થના કરવા બેસી ગયા હોય. એટલે જો આવા સંતો આજે આપણા સત્સંગ સમુદાય દિલ્હી આખું અક્ષરધામનું પરિસર જોઈએ છે, શ્રીજી સ્વરૂપ સ્વામીએ ડિઝાઇન કરેલું છે. હવે અમદાવાદમાં આપણે ગયા તો શ્રીજી સ્વરૂપ સ્વામી તો બધું જોયા નહીં હોય અને આપણામાંથી પોણા ભાગના તો એને ઓળખતાય નહીં હોય, અમારે જેમ કોઈ દિવસ એને સ્ટેજ ઉપર એને પ્રવચન નહીં કર્યું હોય. પણ આખું અક્ષરધામમાં એક એક છોડ એ ક્યાં મૂકવો એ આખી એમની ડિઝાઇન છે. તો જ્યારે પીવી દોશી સાહેબ આર્કિટેક્ટ પોતે આવેલા અને એમને સંતોએ પૂછ્યું, ઇન્ટરનેશનલ ક્લાસના ટોપ 100 આર્કિટેક્ટ્સ એન્ડ ડિઝાઇનર્સ ઇન ધ વર્લ્ડ, એમને સંતોએ પૂછ્યું કે અક્ષરધામના પરિસરમાં તમને કોઈ ફેરફાર હોય તો તમે જણાવો, તમને કોઈ સૂચન હોય તો. એમણે કહ્યું કે મહેરબાની કરીને કોઈને પૂછતા નહીં, આ સારામાં સારું ગોઠવાણું છે, અહીંયા દિવ્ય શક્તિનો સંચાર છે, કોઈ ફેરફારની જરૂર નથી. એ શ્રીજી સ્વરૂપ સ્વામીએ ડિઝાઇન કર્યું. 10 વર્ષની ઉંમરે યોગીજી મારા સાથે સાધુ થવા માટે આવેલા. એટલે જો આ અશક્ય કામ શક્ય એ આ કે સામાન્ય બુદ્ધિ દેખાતી હોય, સામાન્ય આવડત દેખાતી હોય, એની પાસે એક ઇન્ટરનેશનલ કક્ષાનું કામ લેવું એ બહુ જ મોટી વાત છે. બ્રહ્મચરણ સ્વામી કેટલું સાધુ ભણેલા પણ જે ડિઝાઇન કરે છે, અમૃત મહોત્સવના સ્ટેજના વ્યક્તિગત દર્શન આપણે ગોઠવવા પડેલા. સંતોના તો વ્યક્તિગત દર્શન હોય પણ સ્ટેજના વ્યક્તિગત દર્શન બધા જોવા માટે બધા આવતા હતા. અને જ્યારે આ મિસ્ટિક ઇન્ડિયાના સેટ્સ એમને ડિઝાઇન કર્યા તો બધી જગ્યાએ સેટ્સ જ હતા, પણ રામેશ્વરને બધી જગ્યાએ તો આજુબાજુ બધી વસાહતો થઈ ગઈ, એટલે 100 વર્ષ જૂનું 200 વર્ષ જૂનું કેવી રીતે આપણે શૂટિંગ કરવું, ઇલેક્ટ્રિકના થાંભલા બધું આવે. તો રીડ સ્મૂથને એ લોકોએ ના પાડી દીધી કે આમાં અમે શૂટિંગ ના કરીએ, આમાં કંઈ કમ્પ્યુટર વર્ક ના કરીએ, એડિટિંગનું ઓરિજિનલ જોવું જોઈએ. તો આખો રામેશ્વરનો સેટ એઝ ઇટ ઇઝ મંદિર, જે નીલકંઠ વર્ણી પોતે ઉપદેશ આપતા આપતા ચાલે છે ને, આમ સ્તંભ પંક્તિ છે ને ચાલતા ચાલતા આવે છે, અને પછી પેલું લાકડું અને લોઢું એનો જે ઉપદેશ આપે છે ને એ જે ચાલતા ચાલતા આવે એનો આખો સેટ છે. પણ એ જ્યારે એનું શૂટિંગ લોસ એન્જલસ સ્ટુડિયોમાં ગયું અહીંથી કરીને, ત્યાંથી એડિટર જે 25 વર્ષથી હોલિવૂડના ફિલ્મ્સના એડિટિંગ કરે છે, એણે રીડ સ્મૂથને પૂછ્યું કે તમારા લોકોનો રામેશ્વરનો કાર્યક્રમ હતો નહીં, કેમ પહોંચી ગયા? રીડ સ્મૂથે કીધું, અમે ક્યાં ગયા છીએ રામેશ્વર? કે ડોન્ટ ફૂલ મી, મને ખોટું ના કહેશો, આ શોટ ઓરિજિનલ છે, રામેશ્વરનો લીધેલો. એ કે આ ઓરિજિનલ નથી, આ સેટ છે. તો કે સેટ નથી ભાઈ, આ ઓરિજિનલ છે. એ 25 વર્ષથી જે એડિટિંગ કરતો હતો ને એ ઓળખી ના શક્યા. અને પછી બોલિવૂડના એક બહુ જ મોટા સેટ ડિઝાઇનર છે નીતિન દેસાઈ, જે શાહરૂખ ખાનની બધી બહુ મોટી મોટી ફિલ્મ્સ બનાવે છે 50-50 કરોડની, અમુક એમાં ડિઝાઇન્સ એ કરે છે. એને પોતાને ખબર પડી કે મિસ્ટિક ઇન્ડિયાના આવા સેટ્સ એને જોવા માટે આવેલા, ત્યારે કે આઈ વોન્ટ ટુ મીટ ધ પર્સન હુ હેઝ ડિઝાઇન ધીસ, કે આ ડિઝાઇન જેને સેટ કરે એને મળવું છે. કે મારે એને પૂછવું કે તમે આ ડિઝાઇનિંગ ક્યાંથી કર્યું છે, ઇંગ્લેન્ડથી કે અમેરિકાથી? ઈશ્વરચરણ સ્વામી કે અમારા છે 4th ધોરણ ભણેલા છે, બ્રહ્મચરણ સ્વામી બોલાવો કે છે. અને સેટ્સ એમને જોઈતા હતા કે આ તો બોલિવૂડમાં કામ આવે એવા સેટ્સ છે. તો જો આવા સંતો એ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યા છે, આ તો એક આધ્યાત્મિક રીતે. અને આવા એક સંત છે, બહુ સામાન્ય નાના છે, પણ અમદાવાદમાં 10,000 વ્યક્તિની હાજરીમાં પ્રમુખ સ્વામી મહારાજે રવિસભામાં એમને ઊભા કરેલા અને સ્વામી પોતાના આસન ઉપર આમાં હાથ પછાડીને બોલેલા 1990ની સાલમાં કે આ લાકડાને જો સંકલ્પ થાય તો અમારા સાધુને સંકલ્પ થાય. એવા હવે આવા તો સંતો આપણને ઘણી વખત ઓળખાતા નથી, આવા સંતો હરિભક્તો. એટલે પહેલા આપણે હરિભક્તોની વાત કરીને, આવા હરિભક્તોની વાત થઈને આપણે સંતોની વાત થઈ, તો આવું અશક્ય કામ પ્રમુખ સ્વામી મહારાજે શક્ય કર્યું છે. મંદિરો એવા તૈયાર કર્યા, આમાં દિલ્હી અક્ષરધામ જે તૈયાર કર્યું એ તો ન ભૂતો ન ભવિષ્યથી થઈ ગયું. જેમ અત્યારે મુસ્લિમ્સ માટે મક્કા છે, જેમ ક્રિશ્ચિયન્સ માટે વેટિકન છે, એમ આજથી 100 વર્ષ પછી સમગ્ર હિન્દુ ધર્મ માટે સ્વામિનારાયણ અક્ષરધામ થઈ જશે. એક જ પરિચય રહેશે હિન્દુ માટે, એ અક્ષરધામ થઈ જશે એવું પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યું છે. આવા ઉત્સવો પ્રમુખ સ્વામી મહારાજે દેશ પ્રદેશમાં ઉજવ્યા, આવા સ્વયંસેવકો સમર્પિત. જ્યારે અમેરિકામાં CFI થયો અને 2600 સ્વયંસેવકો ત્યાં સેવારત હતા, ત્યારે ટેક્સાસ ગવર્મેન્ટના એક બહુ જ મોટા પ્લીડર જેક લેડ ત્યાં આવેલા, એમણે કહ્યું કે દેર આર 2600 વોલન્ટિયર્સ યર ઇન ધ CFI, એનીબડી હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશીપ, જે આવું નેતૃત્વ પૂરું પાડી શકે. કેમ કે મેની ઓફ ધેમ હેવ લેફ્ટ અસાઇડ દેર જોબ્સ, દેર બિઝનેસ, દેર ફેમિલી, કુટુંબ, ઘર, બાર, નોકરી, ધંધાનો વિચાર કર્યા વગર એ સેવામાં આવ્યા છે. એનીબડી હુ કેન ઇન્સ્પાયર ધીસ કાઇન્ડ ઓફ લીડરશીપ ઇઝ નોટ ઓનલી અ વાઇસ પર્સન, ઇઝ નોટ ઓનલી અ ક્રિએટિવ પર્સન, બટ અ પર્સન હુ ઇઝ ડિવાઇનલી ઇન્સ્પાયર્ડ ટુ લીડ પીપલ. જે આવું નેતૃત્વ પૂરું પાડી શકે અમેરિકાની ધરતી પર, જ્યાં ટાઈમ ઇઝ મની, એ ખાલી કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ નથી પણ એક એવી વ્યક્તિ છે કે જેના જીવનમાં ભગવાનનો એક દિવ્ય સંચાર છે કે તમે આમ સમાજને આ દિશા તરફ લઈ જાઓ, એવા સ્વામીશ્રીના મહિમાની બધી એમણે વાતો કરેલી છે. એટલે સ્વામીશ્રીનું આ જીવન આ એમનું કાર્ય છે જે બહુ જ અશક્ય છે. અને જ્યારે એમના જીવનની વ્યક્તિગત પવિત્રતા જોઈએ છે ત્યારે તો હી ઇઝ અ લિવિંગ વંડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની જે 7 અજાયબીઓ છે પુરાતન, એ 7 અજાયબીઓ જે વિશેષતા છે ને એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સાહજિક દેખાય છે. ગુણોની દ્રષ્ટિએ તમે તાજમહેલ લો તો તાજમહેલની સફેદી છે એ પ્રમુખ સ્વામી મહારાજના ચારિત્ર સામે ઝાંખી પડે. લીનિંગ ટાવર ઓફ પીઝા છે, પીઝાનો ઢળતો મિનારો, એ પ્રમુખ સ્વામી મહારાજની જે સહજ નમ્રતા છે ને એની પાસે ઝાંખો પડી જાય. એક એક સ્વામીના જીવનના લોકોને આશ્ચર્ય લાગે કે આવી વ્યક્તિ કોઈ હાડેન માસમાં પૃથ્વી ઉપર રહી શકે કે કેમ, એટલે બધા એમના વ્યક્તિગત જીવનની પવિત્રતા. જે વ્યક્તિ આમ કહી શકે કે મને ત્રિકાણમાં પણ કોઈ દિવસ વિષય સંબંધિત સ્ત્રી સંબંધિત સંકલ્પ નથી થયો, એના એના અંતરની પવિત્રતા કેવી હોય. જે વ્યક્તિ આટલું જાહેર જીવન જીવી હોય, જેની નોટ અ સિંગલ મોમેન્ટ પ્રાઇવેસી હોય, એ જમતા હોય ત્યારે લોકો બેઠા હોય, એ સૂતા હોય ત્યારે લોકો દર્શન કરવા માટે ઊભા હોય, એ સૂતા હોય ત્યારે આખી રાત એના સેવક સંત બાજુમાં નીચે સૂતા હોય એમને અટેન્ડ કરવા માટે, એક સેકન્ડ પણ જેની પ્રાઇવેટ ના હોય એ વ્યક્તિના જીવનની પવિત્રતા કેટલી હોય. આટલું જાહેર જીવન જીવ્યા પછી એક બેંક એકાઉન્ટ ના હોય, એક જ્વેલરી ના હોય, એક સારા કપડાં ના હોય, એક પછી એનો રિસોર્ટ ના હોય, એક ફાર્મ હાઉસ એના નામે ના હોય, એ જીવનની પવિત્રતા કેટલી બધી કહેવાય. તો જો આ પ્રમુખ સ્વામી આ અશક્ય વસ્તુ શક્ય છે, ઇઝ ધ લિવિંગ વંડર, દુનિયાની 8મી અજાયબી કહેવાય, આમ તો પ્રથમ જંગમ અજાયબી કહેવાય. મૂવિંગ વંડર તો પહેલું કહેવાય પૃથ્વીનું, કે આવું આશ્ચર્ય એ પ્રમુખ સ્વામી મહારાજ છે એ પૃથ્વી પણ. અખંડ ભગવાનનું ભજન, અખંડ ભગવાનનું અનુસંધાન. સ્વામીને કીધું કે આ ઠાકોરજી આ શું છે ભેગું, સ્વામી કહે તો સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ, એના વગર એ પોતાની જાતને કલ્પી જ નથી શકતા. એટલે એમના જીવનની આવી પવિત્રતા શુદ્ધતા, એમની વાતો તો આપણે ઘણી વખત સાંભળી છે, અખંડ ભગવાનમય જીવન અને સાથે સાથે આવું હળાહળ કળિયુગમાં સત્યુગ સંબંધી કાર્ય, એ પ્રમુખ સ્વામી મહારાજે એ અશક્ય વસ્તુ પૃથ્વી ઉપર શક્ય બનાવી છે. અને આપણે કોન્ફિડન્ટલી કહી શકીએ કે દુનિયાના કોઈ પણ પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે. જો શ્રીજી મહારાજ એમ કહેતા હોય કે દુનિયાભરના વિદ્વાનો ભેગા થઈને 6 મહિના ચર્ચા કરીને પ્રશ્ન કાઢે તો ઘોડાના એક પેંગણામાં પગમાં હું પગ નાખતો અને બીજી પેંગણામાં નાખું ત્યાં ઉત્તર કરી દઉં, તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ ઉત્તરો છે જ. વિદ્યાચરણ શુક્લે પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં 94માં પૂછેલું કે નર્મદા ડેમની હાઇટ વધારવી જોઈએ કે ઘટાડવી જોઈએ, સ્પોન્ટેનિયસ. એ વખતે તો એ યુનિયન કેબિનેટમાં ત્યાં વોટર રિસોર્સિસ મિનિસ્ટર હતા. સ્વામીએ સીધું જ કીધું કે કોઈ ઘટાડવાની જરૂર નથી, તમે એકવાર કચ્છમાં જાઓ અને કચ્છમાં કેવો દુષ્કાળ દર બીજા કે ત્રીજા વર્ષે પડે છે, તમે સૂકી ધરતી જુઓ, એ જમીનની તિરાડો તમે જોશો ને તમને ડેમની હાઇટ ઘટાડવાની મન નહીં થાય. બે જ વાક્યમાં પ્રમુખ સ્વામી મહારાજે વિદ્યાચરણ શુક્લને સમજાવેલા. પછી તો લાંબી ચર્ચા થઈ ને બધી સ્વામીએ સમજાવેલા, પણ પ્રશ્નનું સમાધાન એમની પાસે છે દરેક પ્રશ્નનું. અમેરિકામાં તો ડોક્ટર રાજ બોથરા, ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનના ચેરમેન, પ્રમુખ સ્વામી મહારાજે સીધો જ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી એઇડ્સ માટે આપની પાસે શું ઇલાજ છે. આ તો બધા અઘરા પ્રશ્નો છે સીધા, પણ જાહેર જીવન જીવતા હોય ને એને તો આવા પ્રશ્નો આવવાની તૈયારી રાખવાની. એકે સ્વામી અમે તો બિલબોર્ડ્સ દ્વારા, ટેક્સ્ટબુકમાં, એજ્યુકેશન દ્વારા બધી રીતે અમે એજ્યુકેટ કરીએ છીએ લોકોને કે એઇડ્સ આવો ભયંકર રોગ છે, પણ કોઈ રીતે સંયમમાં આવતું નથી, આ રોગને નાથી નથી શકાતો, તમે કંઈક ઉપાય બતાવો. ઇમિડિયેટલી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, સ્વામી કે અમારા શાસ્ત્રોમાં સંયમની વાત છે, અમારા ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું છે એમના વચનામૃતમાં કે ત્યાગીને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ ત્યારે એનું બ્રહ્મચર્ય વ્રત પૂરું કહેવાય, પ્રથમનું 34મું વચનામૃત. અને ગ્રહસ્થ છે એમને એક નારી સદા બ્રહ્મચારી. આ નિયમ જ્યાં સુધી નહીં રાખે, આટલો સંયમ જ્યાં સુધી નહીં આવે, ત્યાં સુધી તમારો એઇડ્સનો રોગ જવાનો નથી. તમે ગમે તેટલી દવા કરો, ગમે તેટલું કરો, આ નિયમ લાવવો પડશે. અને પછી એ લોકોની વર્લ્ડ એઇડ્સ કોન્ફરન્સ થઈ, એમાં ડોક્ટર રાજ બોથરાએ કહ્યું કે આઈ મેટ પ્રમુખ સ્વામી ઇન 1991 ઇન અમેરિકા એન્ડ હી ગેવ મી ધીસ સોલ્યુશન. લોકોએ વાઇડ એપ્લોઝ સાથે સ્વીકાર્યું અને પછી ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશનનું મુખ્ય સૂત્ર જે બન્યું ઇન્ટરનેશનલ લેવલ ઉપર પ્રચારનું, એ આ પ્રમુખ સ્વામી મહારાજનું વાક્ય કે મેની પોઝિસ વિથ વન ઇન્સ્ટેડ ઓફ વન પોઝ વિથ મેની. આ પ્રથમનું 34મું વચનામૃતનું સીધું જ ભાષાંતર ઇન્ડિયા એઇડ્સ ફાઉન્ડેશને મૂક્યું. તો આવી રીતે સ્વામીશ્રી પાસે દુનિયાના બધા જ પ્રશ્નોનું એ સમાધાન પોતે રહેલું છે. એટલે સ્વામીના જીવનની આ બધી વિશેષતા છે. અને હજારો લોકો એમના પ્રત્યે સદભાવ ધરાવે છે, પ્રતિષ્ઠિત મહાનુભાવો હોય, બુદ્ધિશાળીઓ હોય, જે કોઈ રીતે પોતાનું માન મૂકીને સદભાવ સંબંધી અભિપ્રાય ન આપે, એ સ્વામીશ્રી પ્રત્યે એ લોકોને આવો ભાવ થયો છે. કમલેશ લુલા તો આટલા મોટો વૈજ્ઞાનિક છે કે સ્વામી તમને ઇન્ટરનેશનલ પીસ પ્રાઇઝ આપવું જોઈએ, તમને નોબેલ પ્રાઇઝ આપવું જોઈએ, તમે જ ખરેખર હકદાર છો, બાકી વચ્ચે કેટલાય ખોટા લઈ જાય છે. કે સ્વામી પાસે ઘણી વખત વાત કરે, હિન્દુજાએ પ્રમુખ સ્વામી મહારાજને, પ્રકાશચંદ હિન્દુજા અને અશોક હિન્દુજાએ 2004માં લંડનમાં વાત કરી હતી, એમણે કહ્યું કે સ્વામી જો બીએપીએસ ને કંપની તરીકે લઈએ ને, કોર્પોરેટ અફેર્સમાં લઈએ ને, તો છેલ્લા 100 વર્ષમાં કોઈ કંપનીએ જેટલી પ્રગતિ નથી કરી એટલી બીએપીએસે કરી છે. હિન્દુજાએ સ્વામીને વાત કરેલી. એ સ્વામીશ્રીના નેતૃત્વ હેઠળ આપણને ઘણી વખત તો ઘણી બધી વાતો ખબર નથી હોતી. આ તિરુપતિ બોર્ડ છે, તિરુમાલા બોર્ડ ટ્રસ્ટ, જે ઇન્ડિયામાં નંબર 1 મંદિર કહેવાય આવકની દ્રષ્ટિએ અને હરિભક્તોના દસારાની દ્રષ્ટિએ, એના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પ્રમુખ સાહેબ મહારાજને મુંબઈ મળવા માટે આવેલા 1991 સાલમાં. અને એમણે કહેલું પ્રમુખ સાહેબ મહારાજને કે પહેલાના જમાનામાં ચક્રવર્તી રાજાઓના જે સન્માન થતા હતા એવા અમારા શાસ્ત્રોમાં વાતો લખેલી છે, તો આપ તિરુપતિ બાલાજી પધારો, હાથીની અંબાડીએ આપને બેસાડીને તિરુપતિની 5 પ્રદક્ષિણા કરીને આપનું સન્માન કરવું છે. સ્વામી કે આવશું? તો કે ક્યારે? સ્વામી કે ભગવાનની અનુકૂળતા ઈચ્છા હશે ત્યારે આવશું. 1991 ત્યાં સુધી સ્વામી તિરુપતિ ગયા નથી, કંઈ એમને સન્માનની એવી કોઈ અપેક્ષા નથી. નહીં તો આટલું મોટું સન્માન મળતું હોય કોઈ ખાલી એમને એમ બોલાવે, ચા પીવા બોલાવે તો સાંજે 6 વાગે જ પહોંચી જતા. તો તિરુપતિ બાલાજી કોઈક બોલાવે તો ના પહોંચી જઈએ? એમને ભૂલી જ ગયા કે મને એક જણાએ આટલા મોટા સન્માનની ઓફર આપી છે અને મારે ત્યાં જવું જોઈએ અને મારું સારું દેખાશે અને ત્યાં કેટલા બધા ન્યૂઝપેપર મારા ફોટોગ્રાફ આપશે, એવું એને ખબર જ નથી. ઈ ડઝન્ટ કેર ફોર ઇટ. તો જો સ્વામીના જીવનની આવી એક વિશેષતા છે, એટલે આવા તો ઘણા બધા મહાનુભાવોને, બિલ ક્લિન્ટન તો પહેલી જ વાર પ્રમુખ સાહેબ મારાને મળ્યા, પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. સ્વામીની આંખો જોઈને બોલી ગયા 22 મિનિટની મુલાકાત પછી કે આવી નિર્દંભ આંખો મેં મારા જીવનમાં ક્યારેય જોઈ નથી. તો જો પોતાનું માન મૂકીને અંતરથી એ પોતે અભિપ્રાય આપે છે ત્યારે સ્વામીશ્રીની એક આ વિશેષતા એ આપણને દેખાય છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પ્રમુખ સાંઈ મહારાજનું આટલી વખત નામ છે. હમણાં જો એક જ લેટર લખીએ ને તો એકવાર વધારેવાર આવી જાય એમ છે. કયો લેટર? કે કોઈ એક વ્યક્તિનું 4 વખત નામ ગિનિસ બુકમાં નથી આવ્યું એ 5મો રેકોર્ડ એ આવી જાય એમ છે. પણ એમને એમની પડી જ નથી, નોબેલ પ્રાઇઝ માટે એમને કોઈ દિવસ પડી જ નથી. તો આવી રીતે સ્વામીશ્રીના જીવનની એક બહુ જ મોટી વિશેષતા છે. છેલ્લે વાત કરી લઈએ કે જે વ્યક્તિને આટલું બધું માન મળતું હોય, જે વ્યક્તિ માટે લોકો રાન રાન પાન પાન થઈ જતા હોય, અત્યારે ખાલી અમેરિકાની ધરતી ઉપર 100 જેટલા યુવકો સારામાં સારું ભણેલા સાધુ થવા માટે તૈયાર છે, જે વ્યક્તિ માટે હરિભક્તો પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર બધું સર્વસ્વ ન્યોછાવર કરતા હોય, એ વ્યક્તિ આટલી સાદાઈથી રહે, એ વ્યક્તિ આટલી ડાઉન ટુ અર્થ રહે, એ વ્યક્તિ આટલી નિર્માણીપણે રહે, એ વ્યક્તિ આટલી સહજ નાનામાં નાની વ્યક્તિને મળી શકે એ અશક્ય છે, એ પોસિબલ જ નથી. પણ જો સ્વામીજીના જીવનમાં આપણે જોયું છે, અમૃત મહોત્સવમાં 29 નવેમ્બર 95 દિવસે પોતે સવારે પૂજા કરવા માટે આવીને ગાડીમાંથી ઉતર્યા, સંતો પગે લાગ્યા, બધા પગે લાગતા અને આશીર્વાદ આપતા હતા, સ્વામીએ જાતે મર્સિડીઝનું બાણું બંધ કરી દીધું. નાનમુનિ સ્વામી જોયું નજીકથી, એ પોતા નજીક ગયા ત્યાં સુધી બાણું બંધ કરી દીધું સ્વામીએ. નાનમુનિ સ્વામી કે સ્વામી તમે કેમ બંધ કરો છો? આજે તો તમારો અમૃત મહોત્સવ છે, આજે તો તમને બધાની સેવા અંગીકાર કરવાનો અધિકાર છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જે અંતરથી બોલ્યા છે, સ્વામી કે આજે તો સેવક થવાનો ખરેખરો દિવસ છે. ખરેખરો દિવસ સેવક થવાનો ક્યારે છે? આજે છે, અમૃત મહોત્સવનો દિવસે. અને આપણે તો અમૃત મહોત્સવને આમ તો આપણો જન્મદિવસ હોય ને તો હવાર ધ્યામ આકાશમાં જોવે, કોઈક આવે મને બોલે, કોઈક ફોન કરે છે, કોઈક મને હેપી બર્થડે કહે છે, સામેથી કેવું પડે આજ મારો બર્થડે છે, મને 40 વર્ષ પૂરા થયા, સારું નડ્યો 40 વર્ષ સુધી, હવે નડતો નહીં. જો વિચારજો, દિલ્હી અક્ષરધામમાં જમીનની કઈ ખોટ છે? 110 એકર છે. કેટલા બધા બિલ્ડિંગો આપણે બાંધ્યા છે? એક બિલ્ડિંગ કદાચ થોડું વધારે બાંધ્યું હોત તો પ્રમુખ સાંઈ મહારાજના મ્યુઝિયમનું, 100 કી ટુ ધ સિટી, કેટલા બધા પ્લેગ્સ મોમેન્ટો સર્ટિફિકેટ ગુજરાતમાં બધા જિલ્લા પંચાયત તાલુકા બધા સન્માન કર્યું હોય એવું એક મ્યુઝિયમ એક બિલ્ડિંગ બાંધી દીધું હતું, જમીનની કઈ ખોટ હતી? પણ એ થયું ના થયું? કોઈ પોતે તો વિચાર કર્યો ને, કોઈને આવવાય ના દીધો. એટલે આવા મોટા દિલ્હીમાં અક્ષરધામમાં એક મ્યુઝિયમ કરી દીધું હોત મોટું, આ સાઈઝ કરતા 3 ગણું, અને સરસ કી ટુ ધ સિટીઝ ને પ્લેગ્સ ને મોમેન્ટોઝ ને બધું, પ્રમુખ સાંઈ મહારાજના ક્લિન્ટન સાથેના ફોટોગ્રાફ ને, કોફી અનાન સાથેના ફોટોગ્રાફ ને, અટલ બિહારી વાજપેયી એમને પ્રણામ કરતા એવા ફોટોગ્રાફ ને એ બધા મૂકી દીધા હોત, તો એ ગેલેરી કોઈક જોવત ને ઓહો ઘા ખાઈ જાય સ્વામીની એ ગેલેરી જોઈને. પણ એવો વિચાર એમણે કર્યો? અને જો ભૂલથી કોઈ વિચાર મૂક્યો હોત ને તો ઉભો થઈને બહાર જ કાઢી મૂકી દીધા. એમને કોઈ અપેક્ષા જ નથી, કોઈ અપેક્ષા જ નથી એમને. તો જો આવું જીવન જીવવું ને એ બહુ જ અશક્ય છે. બહુ આપણે વિચારીએ ને તો આપણને ખબર પડે કે કઈ કક્ષાની એ લાઈફ એ પ્રમુખ સાંઈ મહારાજ જીવે છે. છેલ્લે એક વાત આપણે કરી લઈએ, 95માં જયારે પ્રમુખ સાંઈ મહારાજ લંડન જતા હતા પ્રતિષ્ઠા મહોત્સવ માટે, ત્યારે વિદાય સભામાં પ્રીતમ પ્રસાદ સ્વામીએ પ્રવક્તા તરીકે વાત કરી. પ્રીતમ પ્રસાદ સ્વામી કે સત્પુરુષના મોઢા માટે મુખારવિંદ શબ્દ વપરાય, આપણે શું વપરાય? મોઢું. સત્પુરુષ માટે મુખારવિંદ, બીજો શબ્દ મુખ કમળ, અને આપણા માટે શું શું વપરાય? એક મોઢું. પછી ઓડિયન્સને અપીલ કરી કે હવે તમે બોલો શું શું વપરાય. હા, જો એક શબ્દ આવ્યો ડાચું, પછી આ એ વખતે આવ્યું હતું, હા એ વખતે આ શબ્દ આવેલા બધા. ચલો, પછી એક મોઢું, પછી એક ડાચું, પછી થોબડું, બરાબર. પછી ચલો, હજી તો જેના સમાનાર્થી શબ્દ છે. આપણે કારણ કે આ બધું બોલીએ જ છીએ, આપણે ઘરમાં કેતા કીધું છે તારું થોબડું દેખાડીશ નહીં કે. ચોખ્ઠું, પછી એક જણા બોલો જડબું. હા, પછી પછી બોલો ભોડું. ભોડું ભોડું, જો ભોડું, થોબડું, ચોખ્ઠું, પછી મોઢું, ડાચું. પ્રીતમ પ્રસાદ સ્વામીએ 2 મિનિટ સુધી ઓડિયન્સને અભિપ્રાયો આપવા દીધા, અને કે આપણા મોઢા માટે આવા શબ્દો વપરાય, અને સત્પુરુષ માટે મુખારવિંદ અને મુખ કમળ વપરાય. અને પછી એમણે એક વાક્ય કહીને કીધું કે સ્વામીશ્રી આપણને આશીર્વાદ આપશે, અને એ મુખ કમળનું આપણે એ શબ્દોનું પાન કરશું, એમ કહીને પ્રવક્તા તરીકે એમણે એક વાત કરેલી, અનાઉન્સર તરીકે. ભાઈ સ્વામીને માઇક આપ્યું, જેવું માઇક મોકલ્યું સ્વામી ખગાડ હસવા માંડ્યા. પછી સ્વામી કે પ્રીતમ સ્વામી વાત કરી એમાં બધા સમજ્યા? સ્વામી કે જોગી મહારાજ છે ને એમનું મુખારવિંદ કહેવાય અને આપણું મોઢું કહેવાય. જોગી મહારાજ છે એનું મુખ કમળ કહેવાય. પોતે જોગી મહારાજની વાત કરી છે કે જોગી મહારાજનું મુખ કમળ કહેવાય ને આપણું ભોડું કહેવાય. સ્વામી કે કેમ, એ ફેર ક્યાં પડ્યો? અને પછી પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બહુ જ સરસ બોલ્યા. સ્વામી કે આપણે દિવસમાં વગર કારણે 3 વખત દિવેલ પીધેલા મોટા થઈ જાય છે. 10 વખત આપણે ઉતરેલી કઢી લે પીધેલા મોટા થઈ જાય છે. સેજ આપણું મન ગમતું ના થયું, ફાવ્યું નહીં, ગમ્યું નહીં, તરત મોઢું ઉતરી જાય. આટલું વાક્ય કહીને સ્વામી બોલ્યા. અને સ્વામી કે જોગી મહારાજને આપણે જોયા છે, ગમે તે પરિસ્થિતિમાં એમના ચહેરા ઉપર, પછી અંગ્રેજીમાં બોલ્યા 24 અવર, આર્સ નથી બોલતા, સ પાછળ નથી વાપરતા, એ 24 અવર સ્વામી કે આનંદ આનંદ આનંદ, હસતા હસતા ને હસતા આપણે જોયા છે. કારણ પછી પોતે અટક્યા, પછી સાહજિક રીતે પોતાની છાતી ઉપર હાથ મૂકી ગયો એમનાથી. સ્વામી કે કારણ એમણે શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ ને શ્રીજી મહારાજ ત્રણેયને રાખ્યા છે, એટલે એમનો ચહેરો છે મુખારવિંદ કહેવાય ને આપણું મોઢું કહેવાય. એટલે આવા ગુરુ આપણને મળ્યા છે જે પૃથ્વી ઉપર અશક્ય છે કે ઇન ફ્લેશ એન્ડ બ્લડ આપણી જેમ હાડ માસમાં ભગવાન સાક્ષાત મળવા એ અઘરા છે. એક સારા જીવનસાથી નથી મળતા, એક સારા બિઝનેસ પાર્ટનર નથી મળતા, એક છોકરો કયાગરો નથી મળતો, એમાં આવા ગુરુ આપણને મળવા એ તો આપણા અતિશય મોટા ભાગ્ય, અને એના કરતાં અતિશય મોટી એમની કૃપા છે. તો આવો આપણા ગુરુહરિનો અદ્ભુત મહિમા છે. આ તો જે કંઈ આપણે વાતો સાંભળીએ બધી દરિયાના ટીપા જેવી છે, તાપી નદી 2 કાંઠે વહે છે અત્યારે, એને એક ટીપવા જેવી, અને ડૉક્ટર સ્વામીની ભાષામાં કહીએ તો ટીપુડી જેવું છે. એના તો પારને કોઈ પમાય એવું નથી. પણ એમના ચરણોમાં એટલી પ્રાર્થના કરીએ કે આપનો અપરંપાર મહિમા છે, એમાંથી અલ્પ મહિમા પણ અમને સમજાય તો એ અમારું જીવન ઘણું બધું ધન્ય બની જાય, એવી કૃપા આપણી ઉપર આપણા ગુરુહરી કરે એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: બધામાં દીવ ભાવ રાખે. જો શ્રીજી મહારાજે આપણે ગઈકાલે વાત કરી હતી, મહારાજ કે અલૌકિકમાં લૌકિક ભાવ થાય તો અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. આ બધા અલૌકિક છે, એમાં લૌકિક ભાવ થાય તો મારે કે ઇન્સ્ટન્ટલી અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. પછી મહારાજ કે અમે ઘણી વાર વાત કરી છે પણ કોઈ સમજતું નથી, મહારાજને આ દુઃખ છે. ઘણી વાર મહારાજ કહે છે પણ આપણે કોઈ સમજતા નથી. એમાં આપણે ફાવીશું નહીં, સત્સંગમાં ફાવીશું નહીં, બીજા બધા તમે ફાવશો નહીં. દુનિયામાં બધા ઝપા ઝપી બધું જે કરો છો, સત્સંગમાં નહીં ફાવ. શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે, અમે વાત ઘણી વાર સમજાવી પણ કોઈ સમજતું નથી. મહારાજને આ વાતનું દુઃખ છે, બીજું કોઈ નથી. એટલે આપણે આ દ્રઢ કહીને રાખવું. મહારાજને રાજી કરવા છે કે બીજા કોઈને, તો પછી આ વાત સમજવી પડશે. બધા દિવ્ય છે અને મહારાજ કહે આ બધા દિવ્ય દેખાય એ જ બ્રહ્મ વિદ્યા. એક વાર કહો, લાખ વાર કહો, સમજ છૂટકો લે. અક્ષરધામમાં ત્યાં જ અટકે, અહીં સુધી આવે જોર કરે અંદર એન્ટ્રી ના મળે. ત્યાં ચોકી છે, બ્રહ્માંડ સ્વામી, ગોપાલ સ્વામી, બધાની ચોકીઓ છે. તમને આપણે અક્ષરધામ દિલ્હી છે ને, ત્યાં 15,000 માણસની રોજ આરતી ઉતરે છે. રોજ આરતી ઉતરે છે 15,000 માણસની. કેવી રીતે ચેકિંગ થાય ને, એ આરતી જ છે ને, આમાં આમ કરે. પછી વિશેષ કંઈ ભીક બોલે બાજુમાં સ્પેશિયલ આરતી. તો જો આપણે ત્યાં મહારાજ પેસવા નહીં દે, આ ચોકીઓ છે બધી, તો ધ્યાન રાખ. એ ગમે હોય નહીં ના ચાલે, ગમે હોય. હવે સેવા કરીને આમ કરીને આમ કઈ, આમાં મહારાજ સ્ટ્રિક્ટ છે નહીં છે. અને મહારાજને ક્યાં પૈસા જોઈએ છે, ક્યાં, ત્યાંની કરન્સી જુદી છે. અહીંયા તે દાસભાવથી અમે આપીએ છીએ એવું ભાવ ના રાખીને રાખીએ તો મારા સ્વીકાર છે. અને બીજી કોઈ કરન્સી ચાલતી નથી. શુદ્ધ ભાવ હોય આપણને, મહારાજે આપેલું છે અને આપણે એમને આપવાનું છે, આવો ભાવ રહે. લેશ માત્ર એવું ના રહે કે હું આપું છું, આ કરું છું. આપણે શું આપવાનું છે, જેને આપ્યું છે એને આપવાનું. એટલે બધું અશુદ્ધ ભાવ, એટલે આ દીવ ભાવ હોય તો બધું મટી જાય. એક કઈ દોષ ઊભા ના રહે, બધામાં દીવ ભાવ જોઈએ. અને છે જ, હકીકત છે. શ્રીજી મહારાજે કહ્યું મધ્યના 63માં કે હરિભક્તો હરિજનો એમાં મનુષ્યભાવ લાવવો જ નહીં. એટલે આ એક ને એક જ વાત છે. આજે કરો, લાખ વર્ષ કરો, બધું કરે છૂટકો છે. તો આજથી ના કરીએ લાખ વર્ષ શું કામ જવું. એટલે ગમે મનને મારીને, મનને તોડીને, ભૂખા ભલાઈને આ દીવ ભાવ બધામાં રાખું. સદાન સાંઈ મહારાજ.

વ્યક્તિત્વમાં સામ્યતા એ વિશે એક વાતો થોડા દિવસ સમજ્યા અને આજે એનું અંતિમ ચરણ છે. એટલે આપણે એ વાત સમજતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં અતિશય સામ્યતા રહેલી છે. જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. શ્રીજી મહારાજના જીવનમાં અનંત ગુણો હતા, એવા અનંત ગુણો, એવા દિવ્ય અને કલ્યાણકારી ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વિષયક વાતો આપણે સમજતા હતા. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી. તે સા સારું છે કે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા તો એ ઉત્સવમાં સાધુ બ્રહ્મચારી પાર્ષદ હરિભક્ત હોય એને હળ્યા મળ્યા હોય ને સાથે સેવા કરી હોય એ યાદ આવી જાય તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને એ જીવ મોટી પદવીને પામે અને ભગવાનના ધામને પામે છે. એટલે આ ભગવાન અને સંતના લીલાચરિત્રો સંભાળી રાખવા પાછળનો મુખ્ય હેતુ છે. અને એટલે જ ભગવાન અને સંત આ બધા મનુષ્ય ચરિત્ર આપણી જેમ કરતા હોય છે. જેમ પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે કે ભગવાન અને સંત આપણી જેમ આ દેહ ધરીને આ પૃથ્વી ઉપર આવ્યા એટલે એમને મનુષ્ય ચરિત્ર કરવા કમ્પલસરી છે, કારણ કે આપણા જેવો મનુષ્ય દેહ એમને ધારણ કર્યો છે. અને એ જ ચરિત્રમાં દિવ્યતા, ડિવિનિટી રાખવી, દિવ્યતા રાખવી આપણી માટે પણ કમ્પલસરી છે. એ ચરિત્ર કરે તો જ આપણી સાથે હળે મળે ને આપણને આનંદ થાય, આપણો સત્સંગ કેટલો છે આપણે ચકાસી શકીએ. અને સામે જો દિવ્યતામાં થાપ ખાઈ જઈએ મનુષ્ય ચરિત્રમાં તો પાછો એ બધો એ મનુષ્ય ભાવ આવ્યો કહેવાય અને સરવાળે બધું મીંડું થઈ જાય. એટલે એ તો ભગવાન અને સંત તો બધા અનેક પ્રકારના ચરિત્ર કરતા હોય, એની પાછળના એમના અનેક હેતુઓ હોય. ઘણી વખત સ્થૂળ દેહ આપણને એમના હેતુઓ સ્પષ્ટ ન થતા હોય કે કેમ આવા ચરિત્ર કરતા હશે, પણ એ કરે એની પાછળ તો મહારાજે મધ્યનો 58મું વચનામૃત લખ્યું છે, સંપ્રદાયની પુષ્ટિનું વચનાવ્રત, કે પોતાના ઈષ્ટદેવે જે ચરિત્ર કર્યા હોય અને એ ચરિત્રમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહેજે આવી જાય માટે એ ચરિત્રનું પાન કરીએ તો આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થાય. અને અમુક વખતે તો મહારાજે જેમ લખ્યું કે અસુરોને મોહ પમાડવા માટે પણ ભગવાન અને સંત એવા ચરિત્ર કરે, એકદમ મનુષ્ય ભાવ દેખાડે, પણ એ ચરિત્ર તો અપાર મહારાજે કર્યા છે. અને જે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભલે સાધુ રૂપે છે અને ઘણી બધી મર્યાદામાં વર્તતા હોય પણ એમના પણ અમુક ચરિત્રો એવા છે કે આપણને સહેજે મનુષ્ય ભાવ આવી જાય, પણ એ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી છે. આપણા સંપ્રદાયમાં સમજણની દ્રષ્ટિએ, નિષ્ઠાની દ્રષ્ટિએ, આશ્રયની દ્રષ્ટિએ બહુ જ અગત્યની વાત છે, કારણ કે આ હોય તો આપણે સર્વ પ્રકારે આધ્યાત્મિક પ્રગતિ થાય. તો મહારાજે પણ ઘણા બધા એવા ચરિત્ર કરેલા ત્યારે આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત ચરિત્ર કરે તો આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે કે આને સાધુ કહેવાય કે નહીં. ઘણી વખત એવો મનમાં કોઈ આપણે એવો કોઈ ગુણ વર્તતો હોય તો આપણને એવો વિચાર પણ આવી જાય. અને ઘણી વખત પરોક્ષના લોકો એમને તો મનુષ્ય ભાવ આવી ગયો છે અને ઘણી વખત મંદિરે આવતા પણ બંધ થઈ જાય, પણ એ ભગવાન અને સંતના ચરિત્ર તો કલ્યાણકારી છે. મહારાજે 95મું ચોથું વચનામૃત લખ્યું છે, એમાં વાત કરી છે 28 ગુણો મહારાજે જણાવ્યા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંકાર, ઈર્ષા, એવા 28 ગુણો મહારાજે ગણાવ્યા. આ ભગવાનને સંત દેખાડે, કોક વખત ઓછા પ્રમાણમાં દેખાડે, કોક વખત વધારે પ્રમાણમાં દેખાડે, કોક વખત મનુષ્ય જેટલા દેખાડે, કોક વખત મનુષ્યથી અધિક પણ દેખાડે. આપણને બધાને ધનનો નાનો મોટો લોભ તો હોય જ, એટલે તો આપણે સંગ્રહ કરીએ છીએ. બે રીતે સમજણથી આપણી ભવિષ્યની વ્યવસ્થાની દ્રષ્ટિએ થોડો લોભ પણ ખરો, એમ ભગવાન અને સંત પણ કોક વખત લોભ દેખાડે ત્યારે આપણને એમ થાય કે આ તો મારા જેવા જ છે. શ્રીજી મહારાજ એક વખત ગઢડામાં બિરાજમાન હતા
અને આજુબાજુના બે ગામના બધા ગુણભાવ્યો.

ભક્તો નહીં, હા, ગુણભાવીઓ બધા ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા કહેવા માટે કે અત્યારે વરસાદ નથી, તે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે વરસાદ પાડો, અત્યારે અમારે વરસાદની આટલી તકલીફ છે ને, તમે વરસાદ ના પાડો કેવું કહેવાય? એટલે મહારાજને આ કહેવા માટે ત્યાં ગઢડા આવ્યા. મહારાજે જોયું કે આ બધા સત્સંગી નથી, મહારાજ એમ અક્ષરોડીમાંથી બહાર નીકળતા અને બધા મળ્યા. મહારાજે પૂછ્યું કે બોલો જય સ્વામિનારાયણ, શું પધાર્યા? કે અમે આ ગામના વતનીઓ છીએ અને અમે તમારી પાસે એક અરજ લઈને આવ્યા છે. મહારાજ કે બેસો. મહારાજ બેઠા, એ બધા બેઠા, કોઈ હરિભક્ત હતા નહીં, બધા ગુણભાવીઓ જ હતા. એ મહારાજ કે બોલો શું વાત છે? એટલે આ બધાએ કીધું કે અત્યારે ગયા વર્ષે દુષ્કાળ હતો. મહારાજ કે હા, આ વર્ષે પણ વરસાદ ખેંચાઈ ગયો છે, એટલે કે ઘણું મોડું થઈ ગયું છે, છતાં સિઝન જામી ગઈ, છતાં વરસાદ નથી પડતો, એટલે અમારા ખેતર બધા સૂકાઈ ગયા અને જમીન ઉપર તિરાડ પડી ગઈ છે, એટલી બધી સૂકી આ જમીન થઈ ગઈ છે. જો આ વર્ષે બીજે વર્ષ સળંગ દુકાળ પડશે તો અમે તો બહુ જ તકલીફ પડશે, માટે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે તમે વરસાદ પાડો ને. એવું આમ પોઈન્ટ બ્લેન્ક મહારાજને કહ્યું, તમે સ્વામિનારાયણ ભગવાન કહેવાવ છો, વરસાદ પાડો કે છે. એટલે મહારાજ એમની લોકોની સામે આમ જોઈ રહ્યા. પછી મહારાજ કે વરસાદ પડે ખરો પણ એક શરત. એટલે પેલા લોકોએ ગુણભાવીએ પૂછ્યું કે શું શરત? મહારાજ કે 300 રૂપિયા આપો તો વરસાદ પાડું, 300 રૂપીઝ તો વરસાદ પડે. એ વખતે મહારાજને ગઢડા મંદિરનું કામ ચાલતું હતું અને પૈસાની બહુ જરૂર હતી. મજૂરોના કડિયાના પગાર ચડી ગયેલા બધાના અને કામ બંધ થઈ ગયેલું, મહારાજને પૈસાની જરૂર હતી. મહારાજ કે એક શરતે વરસાદ પડે, 300 રૂપિયા આપો. પેલા કહો કે 300 રૂપિયા છે ને? મહારાજ કે વરસાદ પાડવાના, ક્લિયર કટ ડીલ, યુ ડુ ધીસ આઈલ ડુ ધીસ, ચોખ્ખી વાત છે. તો કે તમે તો ભગવાન કહેવા છો. મહારાજ કે હું ભગવાન છું એટલે તું તમે કહો ત્યારે વરસાદ પાડીશ, 300 રૂપિયા જોશે. તો બધા એકબીજાના ખિસ્સા જોયા અને એકબીજાના ખિસ્સા ફંપોસ્યા અને કંઈક ભેગું હતું એ ફંપોસે, ભેગા કર્યા 300 રૂપિયા મહારાજને આપ્યા. મહારાજ કે એના કારભારીને બોલાવ્યા અને અરજી ઠક્કરે ગણ્યા. મહારાજ કે 300 બરોબર? તો કે આ મહારાજ કે જાઓ વરસાદ પડશે. પેલો કે એમ નહીં, અમે 300 રૂપિયા રોકડા આપ્યા, તમારે વરસાદ રોકડો પાડવો પડે. ઇટ વોઝ અ ક્લિયર કટ ડીલ ને. મહારાજ કે અમે બોલ્યા છે એટલે થશે, તમે લોકો ચાલતા થાવ ગામ તરફ, તમારી પાછળ પાછળ વાદળી આવશે, કાળું વાદળ તમારી પાછળ પાછળ ચાલ્યું આવશે અને તમે ગામમાં પણ જશો એટલે વરસાદ પડશે. પેલો કે ધારો કે ના પડે તો? મહારાજ કે તો 300 પાછા. પણ મહારાજ કે ના ના પડશે કે? પણ કે પેલા ઉપર તમે બોલો છો પણ આકાશમાં એક વાદળું દેખાતું નથી, ખબર છે? અને તમે કહો વરસાદ પડશે. મહારાજ કે એ તમારે નહીં જોવાનું, તમારે ચાલવાની શરૂઆત કરો, ગઢડાની સીમ મૂકશો એટલે વાદળું તમારે ઉપર દેખાશે અને તમે જેમ જેમ ચાલશો એમ પાછળ પાછળ વાદળું તમારી તરફ ચાલશે અને તમે ગામમાં પગ મૂકો એટલે વરસાદ પડશે. બધા કહે અરે સ્વામિનારાયણ આવું બોલે છે, 300 રૂપિયા વરસાદ પડવાના લીધા છે. ચોખ્ખું મહારાજે કીધું વરસાદ પડો, 300 રૂપિયા જોશે, મારે ગઢડામાં જરૂર છે અત્યારે પૈસાની. અને બધા વિશ્વાસે ચાલવા માંડ્યા કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન કહેવા જાય, આટલું કોન્ફિડન્ટલી બોલે છે તો આપણે ચાલો. તે બધા આમ ચાલતા જાય ને 4-5 ડગલા થાય ને ઉપર જોવે, ખરું વાદળું દેખાતું થઈ ગયા છે. અને થોડુંક આમ ગઢડાની સીમ મૂકી અને ત્યાં કાળું વાદળું દેખાણું ઉપર, ક્યાંથી પ્રગટ થયું ભગવાન જાણે, એટલે તો ભગવાન જ જાણે, સ્વામિનારાયણ જ જાણે. અને ઉપર કાળું વાદળું આવ્યું ને પછી એ લોકો ચાલે તો પાછળ પાછળ પેલું વાદળું એમ એની દિશામાં જ આવે ને મોટું કાળું વાદળું. હા, અને જેવા ગામમાં પહોંચ્યા ધોધમાર વરસાદ અને બધાની આજુબાજુ 2-3 ગામના જે હરિભક્ત ગુણભાવી આવ્યા હતા બધાના ખેતરોમાં વરસાદ ને પાણી પાણી થઈ ગયું, બધાની જમીન પોચી થઈ ગઈ ને પાછી અને વાવેતર થઈ શકે એવી જમીન થઈ ગઈ. ખરું સ્વામિનારાયણ ખરા, હા, 300 રૂપિયા વરસાદ પાડ્યો કે છે. અને આખા રીજનમાં વાત પ્રસરી ગઈ, સ્વામિનારાયણ 300 રૂપિયા વરસાદ પાડે છે, તમે જો 300 રૂપિયા લઈને જાઓ તો સ્વામિનારાયણ તમને વરસાદ પાડી આપે, કે આખા રીજનમાં વરસાદ પ્રસરી ગયો. પણ ત્યાં તો ભગવાનની દયા થઈ અને મહારાજની કૃપા થઈને મહારાજે જાણ્યું કે આ દુષ્કાળ છે, લોકોને તકલીફ પડશે, એટલે મહારાજે સંકલ્પ કર્યો ને બધાને પછી આખા સૌરાષ્ટ્રમાં બધે વરસાદ પડ્યો. પણ હવે આ વખતે કોઈ જોવે તો કેવું લાગે કે આ તો કેવો લોભી કહેવાય, કે ઐશ્વર્ય છે બરાબર છે ને આત્માને વરસાદ પાડી શકે, પણ આમ 300 રૂપિયા માગી લઈ લે, સામેથી તમે માગે કે 300 રૂપિયા મને આપો એ કેવું કહેવાય? એટલે આવો લોભ ઘણી વખત દેખાય આપણામાં, પણ ભગવાન અને સંતને તો અંતરમાં એવો કોઈ જ લોભ નથી હોતો. એટલે મહારાજ આ પંચાળાના 4th વચનામૃતમાં બધું લખ્યું છે, 28 પ્રકારના ગુણ દોષ એ મહારાજે ગણાવ્યા છે, કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા, કે આ ભગવાન અને સંત ગ્રહણ કરે
ઘણી વખત મનુષ્ય જેટલા ઘણી વખત મનુષ્યથી અધિક પણ ગ્રહણ કરે ત્યારે આપણને એમ થઈ જાય કે આ તો આવા છે. પણ એ તો એ ચરિત્રમાં અનંતનું કલ્યાણ કરતા હોય. ભલે વરસાદ પાડ્યો પણ 300 રૂપિયાની સેવા પણ ગઢડા મંદિરમાં થઈ તેનું ઘણું સારું મહારાજે કર્યું હશે એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ દેખાય. 1994માં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવ્યા અને ત્યારે 4 મહિના રોકાયેલા. અને 4 મહિના પ્રમુખ સ્વામીએ શું પ્રોગ્રામ કરેલો, એ 94 સાલમાં અહીંયા આવ્યા પહેલાં સ્વામી બેંગ્લોર ગયા હતા અને ત્યાં રાત્રે અહીંથી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાંથી ફોન કર્યો, સ્વામી આ મંદિર બાંધકામ આવતી વખતે તમારે પ્રતિષ્ઠા કરવી છે 95માં, પણ મંદિર તો માંડ પૂરું થશે અને હવેલીને તો સંકલ્પ જ ના કરશો. અને સ્વામી આખી વાત સાંભળી 10 મિનિટ પછી એકદમ પાવરમાં આવી ગયા. સૂતા હતા રાત્રે અને સૂતા સૂતા વાત કરતા હતા. સ્વામી કે સમજી રાખો, જે દિવસે નક્કી કર્યું કે મંદિરને હવેલી બંને જોડે કરવી છે તે દર મારો ઉપલો માળ ખાલી નહોતો. અને મંદિરને હવેલી બે થશે, પૈસા ક્યાંથી આવશે, માણા ક્યાંથી આવશે, પથ્થર ક્યાંથી આવશે, લાકડું બધું મારા મનમાં હતું. અને ના શું થાય કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે, ચડતા કેમ નથી, કે બંગડી પહેરીને બેઠા છો કે. અને જે સ્વામી પાવરમાં સાંઈ કે હું આવું છું લંડન. અને એક તો સ્વામી નિર્ણય આપણને 94માં સ્વામી અહીંયા આવ્યા અને સવારથી રાત સુધી સાથેના સંતો નારાયણ મુનિ સ્વામી ત્યાં રિપોર્ટ લખતા હતા કે હરિભક્તને મળે ને શું તારે શું તારી કેટલી સેવા હતી, તો કે આપા કે 5000 પાઉન્ડ. કેટલી આપી? 4000 પાઉન્ડ. કે બાકી રહી ને 1000 જે અત્યારે લેતો આવી. કે સ્વામી અત્યારે તો મારે જોબ પર જો તો સાંજે લઈને આવજો સભામાં, ચૂકતો નહીં કે ચોખ્ખું જ કહેવાનું મંદિરની સેવા લખવાની. અને સ્વામી એવું 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું, આપણે તો સીધું લોભ જેવું જ દેખાય. અને સ્વામી 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું અને પછી એક દિવસ ચોથે દિવસે જે વ્યવસ્થાપક ત્યાં દરવાજે ઊભા હોય ને, સ્વામી કે જો સમજી રાખો જેને લખણી લખાવી હોય નવી અથવા જૂની સેવા બાકી હોય પૈસા લઈને આવે ને એટલાને જ અંદર આવવા દેજો, બાકી મારે કોઈને મળવું નથી. જેટલા લઈને આવે ને એટલાને જ કહેજો કે એટલા જ લઈને આવે મારી પાસે, એની લખણી પૂરી કરે અને કાં તો નવી લખાવાની હોય લઈને આવે. અને બાકી ઘણા 1-2 પ્રસંગો તો એવા પણ બનેલા કે સ્વામી મારે સ્વામી કે તારું બેંક એકાઉન્ટ બધું આપી જાય અહીંયા ભાઈ સેવા બધી કરી નાખ. અને સ્વામી બધી સેવા લઈ લીધેલી. એક સેન્ટરમાં તો ઇન્ડિયામાં એક હરિભક્તે સ્વામી કીધું સ્વામી મારે આટલી સેવા કરવી છે અને સ્વામીએ સેવા ડબલ કીધી. તો પેલો કે ના ના સ્વામી હું તો પતી જાઉં આટલી સેવા જ ના કહું, કે સ્વામી કે આટલી કરવાની જ છે. અને 20 મિનિટ સુધી સ્વામી એની જોડે માથાકૂટ કરી અને એટલી બધી. અને સ્વામી કે ના આટલી તારી સેવા કરવાની હતી. પેલો કે સ્વામી મારે આટલી નહીં થાય. સ્વામી કે તારી બધી સેવા થશે, તું કર, તું લખા, આટલી સેવા તો તારી લેવાની જ છે. પેલા બિચારા માંડ માણા મા પાડી અને કમરે બિચારા બહાર ગયા, પણ અત્યારે બહુ સુખી છે, ડબલ સેવા કરી તો એનાથી તો અનંત ઘણું એને મળી ગયું છે. આ તો કંઈ લેના બેંક નથી, દેના બેંક છે. પણ તે વખતે આપણને લોભ દેખાય. તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે વરસાદ પાડવાના ચોખ્ખા મોઢા ઉપર 300 રૂપિયા માગી લીધા, 300 રૂપિયા આપો તો વરસાદ પડશે, એમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત લખણી કરવા સભામાં બેઠા હોય ને આવી રીતે હરિભક્તોને મળતા હોય ત્યારે આપણને લોભ દેખાય. પણ ભગવાન અને સંત તો કલ્યાણકારી છે. આ 95 ચોથા વચનામૃતમાં આપણે વાત કરી પણ એ બધી દિવ્યતા છે. એ સ્મૃતિ રહી જાય કે આવી રીતે એ બેઠા હતા અને આવી રીતે મારી પાસે એમણે પૈસા માંગ્યા અને આવી રીતે મારો હાથ પકડીને મને આગ્રહ કર્યો, એક મૂર્તિની સ્મૃતિ અને એ શબ્દોની સ્મૃતિ રહી જાય તો પણ મહારાજ કહે છે કે અંત સમયે જો સાંભળી આવે તો એ અક્ષરધામનું ભાથું થઈ જાય. એટલી બધી દિવ્યતા ચરિત્રમાં રહેલી છે. એટલે ઘણી વખત આવા કામ ક્રોધાદિક જેવા સ્વભાવ પણ આપણને દેખાડે અને ઘણી વખત ચરિત્ર કરે ત્યારે ગમે તેવો બુદ્ધિશાળી અને આવડતવાળો માણસ હોય ને એને ગુણાટ ખવડાવી દે. હા, ગમે તેવો આવડતવાળો હોય ને ગમે તેવો બુદ્ધિશાળી હોય ને પણ એને આમ ડૉક્ટર સાહેબની ભાષામાં કે આમ ગુલાટ ખવડાવી દે, એવું ચરિત્ર એ કરે, એવી બુદ્ધિ વાપરે. આપણે દેખાય કે આ સામાન્ય ભણેલા છે, 5 ચોપડી ભણેલા છે અને આટલી બુદ્ધિ એમનામાં આવી ક્યાંથી, એ પણ એક એમનું ચરિત્ર છે. આ તો આપણે 2 અંતિમ છેડા કહીએ છીએ, લોઅર એન્ડ એક્સ્ટ્રીમ. તો શ્રીજી મહારાજ પણ ઘણી વખત એવા ચરિત્ર કરતા. શ્રીજી મહારાજ એક વખત કારિયાણી ગામમાં ગયા અને કારિયાણી ગામમાં ત્યાં સભા કરીને મહારાજ બેઠેલા, તે બધા સભાજનો હરિભક્તો બધા બેઠેલા અને કારિયાણી ગામના બધા પટેલિયાઓ ત્યાં દરબાર અને પટેલ બંને જ્ઞાતિ છે. તો બધા આમ પટેલો બધા દૂર બેઠા હશે તો મહારાજ કે આ બધા સભામાં કેમ નથી બેઠા, એ કે મહારાજ આ બધા તો તમને સ્વામિનારાયણને ભગવાન નથી માનતા. મહારાજ કે ભલે ભગવાન ના માને પણ ગામમાં કોઈ કથા કરવા આવે, સેવા આવી રીતે બધા સત્સંગ હોય ત્યારે તો આવવું જોઈએ ને બધા, આપણે ક્યાં બીજી વાત કરીએ છીએ. ત્યારે બધાએ કીધું કે એ બધા એમ માને છે કે સ્વામિનારાયણ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. મહારાજ કે અમે છીએ તો પછી અમે ભગવાન કેવડાવીએ જ ને. તો કે મહારાજ આ તો એ લોકો એવું માને છે એવું તમને કહ્યું. મહારાજે સભા પૂરી કરીને પછી 2 હરિભક્તોને બોલાવ્યા. મહારાજ કે આ બધા પટેલિયાઓ છે એ લોકોની આવડત શું, એ લોકોની હોશિયારી શું, બુદ્ધિ શેમ આપ ચાલે છે એ લોકોની. એ કે મહારાજ બીજું બધું આમ ખેતી ને બધું કરે આમ સામાન્ય માણસ છે પણ અહીંયા ગામનું તળાવ એક છે આ બધા બહુ એક્સપર્ટ બહુ સારા તરવૈયા છે, બહુ સારી ડૂબકીઓ મારે, 2 ગુલાટ મારીને ડૂબકીઓ મારે.
મહારાજ કેમ? ભલે મારા સભામાંથી ઊભા થઈને બધાને કે ચાલો તળાવે નાહવા માટે. આવું બોલે ને પેલા લોકોને સંભળાય એવી રીતે બોલે. હા મહારાજ, એ પેલા કહો સ્વામિનારાયણ તરવા જાય છે? ત્યાર તો જોઈએ હવે કેમ તરે છે ને કેમ ડૂબક્યો મહારાજ. અને ત્યાંથી નીકળ્યા ને મહારાજ બધા પટેલિયાઓ ચોરે પણ મારે કે ચાલો આપણે સ્નાન કરવા જઈએ. તો બધા ભેગા આવ્યા, મસ્કરી કરતા કરતા કે આ સ્વામિનારાયણના કેવા તરતા હશે કે, અને આપણી જેવી ગુણાટને તરવાનું ના આવડે એમને. અને મારા તો ત્યાં ગયા ને વસ્ત્ર ચેન્જ કરીને મારા થોડું સ્નાન કર્યું, પછી બહાર આવીને મહારાજે બે સમર સોલ્ટ કરી અને ડૂબકી મારી. બધા કહે સ્વામિનારાયણ તરવૈયા તો સારા, હા તરી તો સારું, ડૂબકી સારી મારા છે કે. એટલું કન્વિન્સ થયા મહારાજ કે આવો તમે બધા, આપણે નાવા આવો કે આપણે રેસ લગાડીએ. બધા કે હા હવે આપણે અત્યાર સુધી સ્વામિનારાયણનો મહિમા ગવાતો હતો, હવે આપણો મહિમા ગવાશે, સ્વામિનારાયણને આપણે તરી બતાવીએ કેમ તરાય. એટલે બધાને જરા ડ્રેસને બધું એડજસ્ટ કરી અને સીધા બધા તળાવમાં. પણ મહારાજ કે ચલો રેસ, અને તળાવને સામે પાર જઈને અડીને પાછું આવવાનું. અને રેસ મહારાજે લગાડી તો મહારાજ તો અડીને પાછા ત્યાં તો આ લોકો પહોંચીને થોડેક જ પહોંચ્યા હતા, અડધે જ માન નહોતા આવ્યા. બધા કે આ સ્વામિનારાયણ ભારે તરવૈયા. અને મહારાજ તળાવમાંથી બહાર નીકળીને કે હવે આ કૂવો છે, બધા ગોળ ફરતા ઊભા રહી જાવ કે છે. અને ગોળ ફરતા ઊભા રહ્યા કે મહારાજ કે બધા પોતપોતાને પાઘડીઓ પહેરો. અને શ્રીજી મહારાજ કે બધાએ પાઘડી પહેરવાની અને પછી આ કૂવાની પાડી ઉપર ઊભા રહીને કૂવામાં ડૂબકી મારવાની અને તમારા પાઘડી પલળવી ના જોઈએ. તમારે સીધું બોલે આમ માથાથી નહીં પણ પગથી જ અંદર કૂવામાં જવાનું, પણ તમારું આ માથું કે પાઘડી પલળવી ના જોઈએ. આ લોકોને આશ્ચર્ય સારું આવું બને નહીં, ઉપરથી કોઈ ડૂબકી મારે કૂવામાં તો સીધો અંદર જ જતો રહે ને, તો પાઘડી ના પલળે એવું બને? મહારાજ કે ના, મહારાજે પોતે પણ ફર્સ્ટ ક્લાસ સાફો બાંધ્યો. મહારાજ કે હું કૂદીશ. બધાને એમ થયું કે અરે આ કડા ભારે, હા પાણીમાં ડૂબકા મારો સીધો આટલો જ ઊભો રહી જાય જમીન ઉપર ઊભો તો એમ, એવું તો કેમનું બને? મહારાજ કે તમે બે ચાર જણા પ્રયત્ન કર્યો? તો આ લોકો કે ના ના એવું ના થાય. મહારાજ કે પ્રયત્ન તો કરો, આપણે શરત શરૂ થઈ છે એટલે. અને બે ચાર જણા પડ્યા તો પાઘડી સહિત બધું અંદર કૂવામાં. બધા કે સ્વામિનારાયણ હવે તમે પડો તો કે તમને બંને ખાલી ધંધે લગાડી દીધા કે રવાડે ચડાવી દીધા, તમે પડો કે છે. અને મહારાજ કૂવાની પાળી ઉપર ઊભા રહ્યા, સાફો ફર્સ્ટ ક્લાસ બાંધેલો હતો. અને મહારાજે બે સમર સોલ્ટ માર્યો કૂવા ઉપર, કૂદકીને બે સમર સોલ્ટ, તોય પાઘડી તો પડી જ નહીં. અને પછી સીધા પગથી કૂવામાં અંદર એન્ટર થયા, આટલા ઊભા રહી ગયા પાણીમાં. કૂવો તો બહુ ઊંડો હતો, પણ આ તો એમનું ભગવાન પણ ઐશ્વર્ય, આટલા ઊભા રહી ગયા. કાંઠે ઊભા ઊભા બધા પટેલિયાઓ કે 10-12 જણા હતા. સ્વામિનારાયણ ભગવાન સાચા, નહીં તો આવી ગુલાટ મારીને પાઘડી માથે રહે નહીં કહે છે, અને આવી ડૂબકી મારીને પાઘડું પલડે નહીં, ચાલે નહીં કહે, બને નહીં કહે છે. સ્વામિનારાયણ ભગવાન સાચા એવી ચર્ચા કરે તો તરતા તરતા મહારાજ ઉપર જોઈને કે શું? તો કે તમે સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ હસતા હસતા કે બિચારા ભલા માણસો, બીજી કઈ રીતે અમને ભગવાન માની શકે? એની જેમાં આવડત છે એમાંથી વિશેષ આવડત તમારામાં દેખાય તો ભગવાન માને. મહારાજ કે સર, તો કે તમે ભગવાન સાચા. મહારાજ કે ખરેખર? તો કે આ મહારાજ કે તો અમે વર્તમાન ધરાઈએ અને અમારા સંતો પાસે તમે કંઠી પહેરી લેજો. એમ કહીને કૂવામાં અંદર સ્નાન કરતા કરતા મહારાજે પાણી હાથ પાડીને બધા ઉપર છાટ્યું. મહારાજ કે જેને પાણી અડે ને બધાને વર્તમાન ધરાઈ ગયા, જાઓ આજુબાજુ સંતો ભાઈ અને કંઠી પહેરાયેલો પાય. એટલે આવા ચરિત્ર મહારાજ ઘણી વખત કરતા. તો આપણે પહેલી જે વાત કરી કે ચરિત્ર ઘણી વખત એ આપણને સ્મૃતિ અને આનંદ માટે, અસુરોને મોહ પમાડવા માટે, અને ઘણી વખત ગમે તેવો બુદ્ધિશાળી હોય એને પણ ગુલાટ ખવડાવી દે, આવડત વાળો હોય ને એને પણ ગુલાટ ખવડાવી દે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં અમદાવાદમાં હતા અને લગભગ રાત્રે 10:15 સમય થયો હશે. તે વખતે ત્યાં પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના એક બહુ સારા મેમ્બર, સિનિયર મોસ્ટ મિસ્ટર વાયસ અલગ, એ અમદાવાદ હતા. અને એમને ત્યાંથી બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે મારે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવું છે, કાલ તો અર્લી મોર્નિંગ આઈ એમ લિવિંગ. અને મને બહુ હમણાં જ ખબર પડી કે પ્રમુખ સ્વામી અમદાવાદમાં છે, તો મારે એમના દર્શન કરવા છે. એક બે વખત પહેલાં બાપાને મળેલા એ. પછી સ્વામીને એને કીધું કે તો તમે જલ્દી નીકળો, આવા મોટા માણસ તમે વાત આવે. એટલે આ બ્રહ્મવિહારી સ્વામીને પણ કીધું, બાપા આવી રીતે છે સ્વામી કે આપણે વાત જોઈએ રાત થોડીક વાર, અને આપણે એવું હશે તો અંદર છેવટે મળી લેશું, એટલે કે બેડરૂમમાં અંદર મળી લેશું. સ્વામી તો એના ક્રમ પ્રમાણે ચાલતા હતા. 10:30 સમય થયો, સ્વામી તો અંદર બેડરૂમમાં ગયા, બાથરૂમ જઈ આવ્યા, પછી પલંગ ઉપર બેઠા, દાંતે કાઢી નાખેલા, ગાતરી પણ બાજુ પર મૂકી દીધું. સાહેબ કે આપણે આવી રીતે થોડીક રાહ જોશું એમ આવી જાય તો. અને ફોન ઉપર સંપર્કમાં ચાલતો અને ગાડી અંદર એન્ટર થઈ ગઈ મંદિરમાં, એટલે કીધું કે સ્વામી આવે જ છે, સાહેબ કે આ બેઠા છીએ. અને વાયસ અલગ એટલે પ્લાનિંગ કમિશન, જેના ચેરમેન તરીકે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય, અને 5 મેમ્બર કમિટી ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ ડિસાઇડ્સ. અને ભારત વર્ષ એટલે આખા ભારત દેશ પાસે જેટલું નાણું હોય ને, જેટલા રૂપિયા, એ કયા પ્રોજેક્ટમાં એન્યુઅલી કયા સ્ટેટને કેટલા આપવા,
ત્યાં પ્લાનિંગ કમિશન નક્કી કરે. તો બહુ જ પાવરફુલ પોઝિશન કહેવાય. આ બધા 5 મેમ્બર્સ એવા હોય કે દિવસમાં 5 વખત 2-4 વખત પ્રાઇમ મિનિસ્ટર એ લોકોને સામેથી ફોન કરતા હોય, એવી બધી પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ કહેવાય ગવર્મેન્ટમાં. આ વાયર સલક તો સિનિયર મોસ્ટ અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર હતા. તે આવ્યા અને સ્વામીને મળ્યા. સ્વામી એમને ઓળખતા હતા અને હળ્યા મળ્યા. અને પછી સ્વામીએ સહેજે વાત કાઢી, થોડીક આમ 2-4 મિનિટની ઔપચારિક વાત પતી પછી સ્વામી કે નર્મદા છે એની માટે તમે કેટલું ભંડોળ પહેલાં નક્કી કરેલું ને અત્યારે કેટલું પહોંચ્યું અને હવે તમે બધું પૂરું કરી શકશો? ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે એમણે બધી સ્વામી સાથે તો એમને ભાવ ને સ્વામીનું સ્ટેટસ પણ ખબર એટલે ઓપનલી થોડા ફિગર્સ પણ એમને કયા સ્વામીને થોડા ફિગર્સ ફાઇનાન્શિયલ ફિગર્સ બધા. સ્વામી આસ્ક ધ નેક્સ્ટ ક્વેશ્ચન, સાહેબ કે ઓરિજિનલ પ્લાનિંગ કેટલા વર્ષનું તમારું હતું, કેટલા વર્ષમાં પૂરું થઈ જાય, એ પણ બધી એમને વાત કરી. એમ કરતાં કરતાં એક પછી એક પ્રશ્ન અને પ્રશ્નની સાથે જે તે સમયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું અને એમાં શું પ્લસ માઇનસ રહી ગયું એ બધી સામી વાતો કરવા માંડ્યા. એન્ડ ધેટ વોઝ અબાઉટ 10:45 નાઇટ, 10:45 વાગ્યા, 10:55, 10:55, 11 વાગ્યા. અને સ્વામી આ પ્રશ્ન પૂછે ને વાયસ અલગ સાહેબ છે ખુરશી પર બેઠા તો એ પાસે જવાબ આપતા જાય. એમની પાસે પણ બધા જવાબ તૈયાર હતા એટલે એમને પણ સરસ બધા જ સ્વામીના જેટલા પ્રશ્નો હતા બધા જ જવાબ એને આપ્યા. સ્વામીને પણ પૂર્ણ સંતોષ થયો. પણ સામે વાયસ અલગ તો ઘા થઈ ગયા કે ધીસ મેન ઇઝ વર્કિંગ ફોર એટલીસ્ટ 10-12 અવર્સ અ ડે અને રાત્રે 10:30-11 વાગે આટલા ફ્રેશ અને આ બધા પ્રશ્નો મને પૂછી શકે છે. 84 વર્ષની ઉંમરે આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી જ, દેખાય છે સાધુ પણ આ સામાન્ય વ્યક્તિ નથી. આ વાત એમણે સંતોને કરી, ઈશ્વર સ્વામીને, બ્રહ્મવિહારી સ્વામી બધાને કરી. અને પછી હમણાં ગયા વર્ષે કેમ ત્યાં બરોડામાં એક બહુ જ મોટી મેનેજમેન્ટ કોન્ફરન્સ હતી, એમાં લગભગ આખા ઇન્ડિયાના સારી સારી કંપનીઝના સીઈઓઝ અને એક્ઝિક્યુટિવ્સ બધા 700 જણા વડોદરામાં ભેગા થયેલા અને વન ડે સેમિનાર હતો અને એમાં વાયસ અલગ સાહેબનું પ્રવચન હતું 45 મિનિટનું. આટલી મોટી સિનિયર પોઝિશન, હી કેન ગાઈડ. એમનું પ્રવચન શરૂ કર્યું ને એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેની ઓફ યુ હેડ ધ પ્રિવિલેજ ઓફ પ્રમુખ સ્વામીઝ દર્શન, તમે કેટલા લોકોએ પ્રમુખ સ્વામીના દર્શન. ફર્સ્ટ ક્વેશ્ચન ઇન ધ પ્રેઝન્સ ઓફ 700 ટોપ એક્ઝિક્યુટિવ ઇન્ડિયાના. એટલે એમાંથી થોડાક પર્સન્ટેજ હાથ ઊંચો કર્યો કે અમને પ્રમુખ સ્વામી દર્શન કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી પર્સનલી. એટલે એમાંથી થોડાક હાથ ઊંચો કર્યો કે અમે લોકો પ્રમુખ સ્વામી પર્સનલી મળ્યા છે. કે માય થર્ડ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી એટ 10:30 નાઇટ ઇન હિઝ બેડરૂમ. એટલે તેમાં તો કોઈ જ ના હોય, તો એને જોગાનું જો તે વખતે સમય એવો તમને ગોઠવાઈ ગયા. આટલી વાત કરીને આ નર્મદાના પ્રશ્નો જે પ્રમુખ સ્વામીએ પૂછ્યા તે આખા બધા પ્રશ્નો એમણે કયા, એમાંથી જે કહેવા જે વાત આવી અને એમને જે ઉત્તર આપ્યા એ પણ કયા. અને પછી બોલ્યા કે પ્રમુખ સ્વામી આફ્ટર વર્કિંગ ફોર 8-10 અવર્સ અ ડે એટ ધ એજ ઓફ 84 અને આમ ફૂલ ઇન્વોલ્વમેન્ટ હો બધા વર્કમાં, ખાલી ગાઈડન્સ આપવાનું ને આમ કાર્ય આમ બધું વર્ક આમ ડેલિગેટ કરી નાખવાનું એવું નહીં, હિઝ ફૂલ ઇન્વોલ્વમેન્ટ, બધું મેન્ટલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, ઇમોશનલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, એવું 8-10 કલાકનું કામ કર્યા પછી ઇફ યુ મીટ ઇમ એટ 10:30 વેન ઇઝ રિટાયરિંગ ઇન હિઝ બેડરૂમ, પ્રમુખ સ્વામી ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ એન્ડ ઇઝ એઝ શાર્પ એઝ અ નાઇફ. વાયસ અલગ બોલેલા કે ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર એન્ડ એઝ શાર્પ એઝ અ નાઇફ. રાત્રે 10:30 વાગે એમની બુદ્ધિ ભેદાઈ ગઈ અને 45 મિનિટના પ્રવચનમાં એમને 15 મિનિટ પ્રમુખ સ્વામીની વાત કરી 700 ટોપ એક્ઝિક્યુટિવ ઓફ ઇન્ડિયાને કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન વોટ ઇઝ મેનેજમેન્ટ પ્રમુખ સ્વામી મહારાજમાંથી શીખાશે. એટલે ઘણી વખત ભગવાન આ મહારાજે આવા ચરિત્ર કરીને પહેલાં આવા કોઈક આવડત બુદ્ધિ પોતાની વધારે પણ દેખાડે આવડત, કોઈક વખત સંત છે એ પોતાની બુદ્ધિ પણ એવો પ્રદર્શિત કરે એ પણ એમને એક ચરિત્ર છે, પણ ગમે તેવો બુદ્ધિશાળી હોય અને ગુલાટ ખવડાવી દે. એટલે ચરિત્ર પાછળનો આટલો હેતુ હોય છે કે ગમે તેમ કરીને જે તે જીવને પોતાના પ્રત્યે સદભાવ થાય, પોતાના પ્રત્યે એક લાગણી થાય અને એ દ્વારા એના જ એનું જ સારું થાય, એ જીવનું જ કલ્યાણ થાય એ ભાવનાથી જ ભગવાનને સંત આવા ચરિત્ર કરતા હોય છે. પણ ઘણી વખત આપણને આવો મોહ પણ પમાડી દે, ઘણી વખત મનુષ્ય ભાવ પણ આવી જાય અને ઘણી વખત આપણને એમની બુદ્ધિ શક્તિને આવડત એવી દેખાય તો આપણને એમ થાય કે ના ખરેખર છે. મહારાજ એક વખત વડતાલમાં હતા અને ત્યાંથી પછી તખાપગીને એ લોકોના ગામ પધાર્યા તો મહારાજે તખાપગીને પૂછ્યું કે આ તમારા પગીઓ બધા છે ને સત્સંગ ના થાય? તો કે ના મહારાજ, કોઈ રીતે ના થાય, આ તો બધા વ્યસની અને બધી રીતે પૂરા. તે મહારાજે તખાપગીને પૂછ્યું, મહારાજ કે આ લોકોની આવડત શેમાં છે, આ લોકોની હોશિયારી શું? કે મહારાજ ગામ ભાંગવું એટલે કે ગામ લૂંટવું એ આ લોકોની હોશિયારી. પણ મહારાજ કે લૂંટવા એ લોકો ઓપ્શન નહીં, તો કે ઘોડા ઉપર જાય.
એટલે મહારાજ કે ઘોડે સવારી કેવી કરે? કે મહારાજ આ બધા પગીઓ તો ઘોડે સવારીમાં એક્સપર્ટ, એને આ પગીઓને તો કોઈ પહોંચે નહીં. અને એક એક રાતમાં એ લોકો છેક વડોદરા સલ્તનત અંદર વડોદરામાં જઈને ગામ ભાંગીને પાછા આવતા રહે ખેડામાં આ લોકોની. અને 200-250 કિલોમીટર લોકોની ઘોડીઓ એક સાથે દોડાવે એ લોકો. એટલે આવા આ લોકો તો ઘોડે સવારો છે. મહારાજ કે એમ સારું. મહારાજ સભા કરીને બેઠા હતા, આ બધા પગીઓ બેઠા હતા. મહારાજ કે ચલો આપણે થોડી ઘોડે સવારી કરીએ. એટલે બધા પગીઓને તો અત્યાર સુધી તો કથા કરતા હતા સભામાં બેસીને, ત્યારે એ મોટા દેખાતા હતા. ફિલ્ડ ઉપર આવે ઘોડા ઉપર તો અમે જરા અમારો રંગ દેખાડીએ એમને, કે અમે પણ કોણ છીએ એમ. અને બધા પગીઓ આજુબાજુ, મહારાજ વચ્ચે ઘોડા ઉપર. હા, અને મહારાજ કે ચાલો આ પટ્ટા ઉપર ઘરડો દોડાવવાનો. તો એ પટ્ટા ઉપર શરૂ કર્યું મારે દોડાવવાનું. પછી મહારાજ કે ત્યાં આઠડો કરવાનો, આમ ડ્રાઇંગમાં જાણે આઠડો ઇંગ્લિશ 8 કરાવે છે એમ. મહારાજે ઘોડા ઉપર આઠડો બધો કર્યો. અને પછી આવી રીતે 2-3 આંટી ઘૂંટી કરી. બધાને એટલું લાગ્યું કે આ ઘોડે સવાર તો બહુ સારા છે સ્વામિનારાયણ, આ સામાન્ય ઘોડે સવાર નથી. પછી મહારાજે બધા એમાંથી 2-4-5 જણા જોડે મહારાજે રેસ લગાડી. એમાં પણ મહારાજ જીત્યા. અને પછી મહારાજે અલ્ટિમેટ ફાઇનલ પાસું ઉતર્યા. મહારાજે પોતાના હાથમાંથી વીટી કાઢી અને વીટી આમ થ્રો કરી ગ્રાઉન્ડ ઉપર શ્રીજી મહારાજે. મહારાજ કે હવે આ પટ્ટા ઉપર દોડાવવાનો, આમ ચક્કડું મારવાનું અને પછી આની લાઇનમાં આવવાનું અને ઘોડો ને ફૂલ લગામ અને એડી આપવાની. એટલે એડી મારીને ફૂલ લગામ, ઉછળે ઝાડ થાય અને દોડે ઘોડો ની ફૂલ સ્પીડ ઉપર આવી જાય. એટલે પછી મહારાજ કે તે વખતે આ વીટીની નજીક આવો ત્યારે ઘોડા ઉપરથી એક બાજુ થઈ જવાનો, ચાલુ ઘોડે સવાર, ચાલુ સવારી, અને પહેલી આંગળીમાં વીટી પહેરી લેવાની. પગીઓ કે હાડો આ ટફ લેસન આવ્યો, હા ધીસ ઇઝ ટફ. પછી મહારાજ કે ચાલો સ્ટાર્ટ. મહારાજ કે ચલો તમે શરૂ કરો. એટલે 2-3 એ લોકોને આગેવાનો હતો ને એ લોકો કે એક 2 સામાન્યને મોકલ્યા, એ લોકોને ફાયું નહીં. આમ આંગળી ભટકાણી જમીન જોડે ભાંગી ગઈ, કટકા સીધા ફ્રેકચર 2-3. અને 1-2 જણા આમ ઘોડે ઉપરથી આમ આખું વીટી પહેરવાની નીચે, એટલે એક બાજુથી ઘોડા પરથી આમ નમ એટલે સીધા ખસી જ જાય, સીધા પડે નીચે. પછી 1-2 લોકોના આગેવાન હતા ને આમ જબરદસ્ત, એ લોકો 2 જણા મેદાનમાં આવ્યા. એ લોકો બંને આમ ઘોડા ઉપર આમ 2 વગર આમ પટ્ટે ફેરવ્યા ઘોડાને. પછી બંને લાઇનમાં આવ્યા વારાફરતી. એક જણાએ ટ્રાય કરી એ લસરી ગયો, બીજાએ ટ્રાય કરીને આંગળી ભાંગી ગઈ સીધો આખું ભાંગે. આટલી ફોર્સમાં અને આટલી સ્પીડમાં ઘોડો દોડતો ને એમાં એક બાજુ નીચા વળી ઘોડાની લગામ હાથમાં રાખવાની, પેંગણામાંથી પગ છૂટી ના જાય ધ્યાન રાખવાનો, અને વીટી પહેરી લેવાની. ગ્રાઉન્ડ ઉપર વીટી પડી હોય ધૂળમાં. અને બીજા જણા છે એની આંગળી ભાંગી ગઈ. પછી બધા કે સ્વામિનારાયણ હવે તમે. એટલે મહારાજ આમ લાઇનમાં આવ્યા હા ઘોડામાં, અને મહારાજ આમ 2 વખત ઘોડો દોડાયો અને પછી એકદમ વીટીની લાઇનમાં. અને મહારાજે લગામ ખેંચી અને ઘોડીને એડી મારી અને માણકી તો ઝાડ થઈને જે સ્પીડમાં ઉપડી. સીધું નથી તમારી કારની એડવર્ટાઇઝમેન્ટમાં લખે છે કે 0 to 100 kilometers in 9 seconds ફ્લેટ લખે છે ને એમ. એમ સડસડાટ મારે તો માણકી ઘોડી ઉપાડી અને વીટીથી નજીક આવે. અને મહારાજ એક સાઈડ થયા હા, અને પેંગણામાં પગ માણકીની લગામ હાથમાં, અને મહારાજ આમ વીટી પહેરી લીધી આમ હાથમાં રાખીને મહારાજ પાછા આવ્યા વિક્ટોરિયસ એમ, જે જીતીને. પગીઓ બધા કે હા સ્વામિનારાયણ ભગવાન સાચા, બાકી અમે પગીઓ આ ના કરી શકીએ એ તો, એટલે કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર ના કરી શકે, પણ સ્વામિનારાયણે કર્યું, સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ કે બરોબર. તો કે સ્વામિનારાયણ તમે ભગવાન એમ કહીને બધા મહારાજના પગમાં પડી ગયા. મહારાજ કે લાવો બધાને વર્તમાન ધરાવું. મહારાજે બધાને વર્તમાન કરે. મહારાજ કે મુક્તાન સાંઈ બેઠા જાઓ બધા એમની પાસે કંઠી પહેરી લો. તો આવી રીતે ઘણી વખત પોતાનું બુદ્ધિ ચાતુર્ય અથવા આવડત એવી દેખાડે એમનું ઐશ્વર્ય છે, પણ એ સામાન્ય મનુષ્ય કરતાં અધિક દેખાડે. પણ એનો હેતુ શુભ હોય, એને કંઈ પોતાનો શો નથી કરવો, ખ્યાલ આવ્યો? પોતાનો શો નથી કરવો, પણ સત્સંગ થાય, પોતાના તરફ જો ભાવ થાય તો એ જીવનું રૂડું થાય એવા ભાવથી ભગવાનને સંચરિત્ર કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને ત્યાં લોંગ આઇલેન્ડમાં સ્વામીને ત્યાં જમીન જોવા માટે જવાનું હતું. 2-3 જમીન હતી, ત્યાં અમેરિકન વ્હાઇટ 1-2 બ્રોકર્સ પણ હતા. યજ્ઞવલ્લભ સ્વામીએ ડૉક્ટર નવીન મહેતાને કહ્યું કે તમે ગાડી લઈને આવજો ને તમને લાભ મળશે, સન્ડે મોર્નિંગ છે અને તમે હોસ્પિટલ તમારી બંધ છે તો તમે આવજો તમને લાભ મળશે. ડૉક્ટર નવીન મહેતા એટલે બહુ જ મોટા ENT, અને ત્યાં મેનહટનમાં એમનું મોટું બિલ્ડિંગ છે અને બહુ જ સિનિયર, અને ભારતના કેટલા બધા બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન બીજા કેટલા બધા ગાયકોના થ્રોટને એ ટ્રીટ કરે છે રેગ્યુલરલી. એટલે બહુ જ મોટા ડૉક્ટર છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ રિયલ એસ્ટેટમાં પણ ઘણું બધું એમની ઇન્વેસ્ટમેન્ટ છે, એમની બુદ્ધિ એમાં પણ ચાલે. તે ગાડીમાં સાથે ગયા છે અને સ્વામી ત્યાં બેઠા હતા અને નીચે ઉતર્યા એટલે તડકો હતો ને સેવક સંતે ગોગલ્સ આપ્યા સ્વામીને. એટલે સ્વામીએ ગ્લાસીસ પહેર્યા અને પછી પેલો સમજાવતો હતો ધોળ્યો જે આ જમીનની આટલી માપને બધું. હજી ધ સેકન્ડ મિનિટ ઇન ટુ ધ ડિસ્કશન અને એઝ યુઝ્યુઅલ સ્વામીનું ક્વેશ્ચન શરૂ થયું. સ્વામીની અત્યારે રીત છે પ્રમાણે, સ્વામી કે આ જમીન કેટલી, અહીંયા શું ભાવ ચાલે છે, આ બાજુ કેટલું, ઉત્તર કઈ તરફ આવે, આ બધું સ્વામી પ્રશ્ન શરૂ કર્યા. ડૉક્ટર નવીન મહેતા બાજુ ઊભા હતા, આ તો ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે.
અને સ્વામી આમ જોઈ રહ્યા, લગભગ 2000 ની સાલનો કે 98 ની સાલનો પ્રસંગ હશે આ. એટલે સ્વામી આમ જોઈ રહ્યા થોડી વાર, નવીન મહેતા આમ જોઈ રહ્યા. અને પછી સ્વામીએ પ્રશ્નો શરૂ કર્યા, અને પ્રશ્નો પૂછ્યા ને તો પેલા બે બ્રોકર મૂંઝાવા માંડ્યા જે જમીન દેખાડવા આવ્યા હતા ને. અને પછી પેલા ગિરીશભાઈ આપણા પીઆરમાં છે ને, ગિરીશભાઈને કહે, હી પઝેસિસ ટુ મચ નોલેજ અબાઉટ અમેરિકન લેન્ડ્સ. અમેરિકાની બધી જમીનો ઉપર એમને ઘણી બધી, એમને તો કાયદાય ખબર છે કે આ જમીન આવી રીતે આપણને મળે, આ જમીન આવી રીતે. પેલો કે આ જમીન, એમાંથી એક જમીન તો સ્વામી કાઢી જ નાખી. સ્વામી બે પ્રશ્ન પૂછ્યા ને તો પેલો કે બરોબર, આ સોલ્વ ના થાય. સ્વામી કે જો આ સોલ્વ ના થાય તમે મંદિર જ બાંધી ના શકે ને, આ લીગલી અમને નડે જ. તો પેલા બે બ્રોકર તો દોડ્યા આમને આમ પ્રમુખ સ્વામી સામે જ જોઈ રહ્યા. ત્યારે દેખાય છે ભગવા કપડામાં માળા ફેરવે છે, આટલી બધી સમજણ એમને કેમ નહીં પડે છે કે. અને પછી પાછા આવતી વખતે નવીન મહેતાએ સ્વામીને કીધું કે સ્વામી હેડ્સ ઓફ, આટલું તો કોઈ રિયલ એસ્ટેટ ડીલર હોય ને અહીંયા ન્યુયોર્ક કે ન્યૂજર્સીમાં ડીલ કરતો હોય, એના કાયદા પ્રમાણે ન્યુયોર્ક ઇઝ ધ ટફેસ્ટ સિટી રિયલ એસ્ટેટમાં, તો કે આવું ડીલ કરતો આવો બુદ્ધિશાળી માણસ તમે કોઈ દિવસ જોયો નથી કે છે. હું ડીલ કરું છું પણ આવા પ્રશ્ન તો મને સૂચતા નથી કે આટલી ઇન્ફોર્મેશન મેળવવી. સ્વામી તો કંઈ બોલ્યા નહીં, ગાડીમાંથી ઉતરીને પછી એમને યજ્ઞાલય સાહેબને વાત કરી કે હેડ્સ ઓફ, આ પુરુષ જુદા છે કે આને બધું જ જ્ઞાન છે, આ લોક અને પરલોકનું બધું. અત્યાર સુધી હું એમને સામાન્ય સાધુ સમજતો હતો, સામાન્ય રિસ્પેક્ટેબલ સાધુ, અને એમ ભગવાનનો સાક્ષાત્કાર છે આમ એ કક્ષા સુધીનું નહીં પણ એમ કે ઘણા સારા સાધુ છે, પણ આટલી બધી બુદ્ધિ છે એમની એ તો મને આજે ખબર પડી કે. અને તે દિવસથી ડૉક્ટર નવીન મહેતાને જે અત્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી ભાવ સ્વામી પ્રત્યે છે, અને આપણે દરેક નાના મોટા પ્રસંગે આવવાના છે, દિલ્હી પણ ખાસ એ રજા મૂકીને ત્યાં આવવાના છે, પણ આ પ્રસંગથી પરિવર્તન થયું, એમની બુદ્ધિ ભેદઈ ગઈ. ઘણી વખત આ બુદ્ધિશાળી એટલે ઘણી વખત ચરિત્ર પણ કરે કે પોતાથી અધિક, એટલે કોઈની એવી મનુષ્ય હોય એની આવડત કે બુદ્ધિ હોય તેના કરતાં અધિક પણ પોતે આવડત અથવા બુદ્ધિ દેખાડે, પણ એ જીવનું કલ્યાણ કરવા માટે પોતાના પ્રત્યે સદભાવ થાય તેનું રૂડું થાય. પણ આ બધું એમનો ચરિત્ર પાછળનો હેતુ છે. એટલે આટલી એક વાત કે ચરિત્ર પાછળનો મુખ્ય હેતુ આટલો કે આપણને સ્મૃતિ અને આનંદ આપે, ભક્તોને અસુરો હોય તો ઘણી વખત મોહ પણ પમાડે, અને ઘણી વખત આવી રીતે બુદ્ધિશાળી માણસ હોય તો એને ગુલાટ પણ ખવડાવી દે, એની દ્વારા પણ સત્સંગમાં લાવે, પણ એ ભગવાન અને સંતની દિવ્યતા છે. તો આવી રીતે મહારાજે બધા ચરિત્રો ઘણા કર્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા ચરિત્રો આપણને દેખાય છે, તો એ એક અલૌકિક ને દિવ્ય એમની એક સ્મૃતિઓ છે આપણી પાસે. એટલે આપણે આ પ્રસંગો બધા, સામ્યતાની વાતો આપણે છેલ્લા 6-7 દિવસ થઈ, આ તો વચ્ચે ગયા, આપણે આજે છેલ્લું સેશન છે. એટલે અનંત આવા સદગુણો શ્રીજી મહારાજમાં હતા અને આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ છે. આ બધા જ સદગુણોની વચ્ચે, અનંત એમની વ્યક્તિત્વની પ્રતિભાવોની વચ્ચે આપણે તો એક વિશેષ એ મનમાં રાખવાનું કે હી લવ્સ મી વેરી મચ, કે ભગવાન અને સંતને મારા માટે અપાર પ્રેમ છે. ગુણાતીયન સાંઈ લખ્યું વાતમાં કે આપણે જાણીએ કે આપણને ભગવાનને સંતમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને કોટી ઘણું હેત છે, ખૂબ જાજુ હેત છે. એટલે આપણે તો પ્રેમ છે જ પ્રમુખ સ્વામી મહારાજ માટે, પણ ગુણાતીયન સાંઈ લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આપણા કરતાં તો આપણી ઉપર અનંત ગણો પ્રેમ છે. એટલે હી લવ્સ અસ અસ ઓલ, આપણા બધા માટે એમને અપાર પ્રેમ છે, અનહદ પ્રેમ છે. બસ એની એ વાતની આપણને પ્રતીતિ આવે, પેલું કીધું છે ને, ધ સુપ્રીમ હેપીનેસ લાઈઝ ઇન ગેટિંગ કન્વિન્સ ધેટ આઈ એમ બીંગ લવડ. તમને સર્વોચ્ચ આનંદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમને ખબર પડે કે કોક મહાન વ્યક્તિ મને નિસ્વાર્થ ભાવે ચાહે છે. એમ આપણને પ્રતીતિ આવે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમને મારા માટે ખૂબ પ્રેમ છે, એ મારું ખૂબ સારું કરવા બેઠા છે, અને અંત સમયે મને દર્શન આપીને હાથ પકડીને ધામમાં બેસાડવાના છે. જન્મ મરણ ગર્ભવાસ અને લખ 84થી રહિત કરીને મને ધામમાં બેસાડશે. એવી જે પ્રતીતિ અંતરમાં આવી જાય કે આઈ એમ બીંગ લવડ, મારી ઉપર એમનો પ્રેમ વર્ષા છે, બસ વોટ એલ્સ, બીજું તો આપણે જીવનમાં શું જોઈએ. આવા મહાન સંતનો આપણી ઉપર આટલો બધો પ્રેમ હોય, આવા ગુણાતીત સત્પુરુષ આપણને આટલું બધું ચાહે, એનાથી આપણે ક્યાં કંઈ બીજું જોઈએ જ છે આ પૃથ્વી ઉપર. આ 60-70 વર્ષની જિંદગી છે, એમાં આટલું આપણને મળી રહે, વી હેવ ગોટ એવરીથિંગ, પછી પૃથ્વી ઉપર કંઈ આપણે જોતું જ નથી. બંગલાઓ, ગાડીઓ અને કીર્તિઓ બધી જેને જોતી હોય એને મુબારક, જાઓ લઈ જાઓ, અમારે એક પ્રમુખ સ્વામી છે એમાં બધું આવી ગયું. બસ એટલી એક આનંદ, એટલો એક આનંદ આવી જાય, એમાં બધું જ આવી ગયું. એટલે જો મહારાજને પણ આપણા પ્રત્યે અપાર પ્રેમ હતો, અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણી ઉપર અપાર પ્રેમ છે, એમના સદગુણોમાં, એ વ્યક્તિત્વમાં અંતિમ સદગુણ તરીકે આજે આપણે જોઈએ કે જેવો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, જે તે હરિભક્તો સંતો ઉપર, એવો આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ છે.
એક વખત શ્રીજી મહારાજ આમ સભા કરીને બેઠેલા, અને તે વખતે રોજકા ગામના કાકાભાઈ, પ્રથમનું 70મું વતનામૃતમાં એમનો પ્રશ્ન છે, એમણે શ્રીજી મહારાજને હાથ જોડીને કથાની વચ્ચે જ મહારાજને વાત કરી કે મહારાજ, મનમાં એક પ્રશ્ન છે, આપને પૂછવો છે. મહારાજ કે પૂછો. ત્યારે કાકાભાઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આ સંતો તો બધા ઘર બાર ત્યાગ કરીને તમારી પાસે આવ્યા છે, એ લોકોને તો હવે સર્વ પ્રકારે પંચ વિષયનો ત્યાગ છે, દેહ કરીને બધો ત્યાગ પાડ્યો છે, અને મનના સંકલ્પ પણ આપના પ્રતાપે એ ઓછા થતા થતા થતાં ઘટી જશે, ને આને આ દેહ આપના અક્ષરધામને પામી જશે, માટે તો એમને તો ખૂબ સારું થઈ ગયું. અને અમે હરિભક્તો છીએ, અમે તો રાત દિવસ બધો સંસારનો ને વ્યવહારનો ઘણો બધો પ્રશ્ન છે, અને અમે તો બૈરા છોકરાને સગાવાલાને ધંધાને વેપારને દુકાનને કેટલા લફરા લઈને બેઠા છીએ, તો અમારું કલ્યાણ તો કેમ થશે, અને અમારે તો આ સંતો જેવી ગતિ અમારી નહીં થાય. તો બહુ સરસ પ્રશ્ન આપણા બધા માટે, આપણા બધા વતી કાકાભાઈએ આ પ્રશ્ન પૂછ્યો છે કે અમારી તો આ સંતો જેવી ગતિ નહીં થાય, કે સંતો તો આ નિર્વાસનિક થઈ જશે, ને અમારે તો આ ચક્કરમાં ભેગા ને ભેગા છીએ સંસારમાં, તો અમારું તો નહીં થાય, માટે આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું તો સર્વોપરી કલ્યાણ થઈ ગયું અને અમે તો રહી ગયા. આવું કાકાભાઈએ ભર સભામાં શ્રીજી મહારાજ પાસે રજૂઆત કરી. ત્યારે મહારાજા મંદ મંદ હસ્યા, અને પછી શ્રીજી મહારાજ કે જુઓ, એકવાર બે રાજા વચ્ચે લડાઈ થઈ. મહારાજે દ્રષ્ટાંત શરૂ કર્યું પ્રસંગ આ કથામાં, અને આ પ્રશ્નના ઉત્તર રૂપે મહારાજ કે, એક વખત બે રાજા વચ્ચે લડાઈ થઈ, અને સૈન્ય બંનેનું ત્યાં બંને રાજ્યની સીમમાં ભેગું થયું, ને જબરજસ્ત યુદ્ધ ચાલતું હતું, અને સામસામે એકબીજાના સૈનિકો મરતા હતા. બે ત્રણ દિવસ યુદ્ધને થયા એટલે એક તરફના રાજા હતા એના રાજ્યના મહાજનો બધા ભેગા થયા, પ્રતિષ્ઠિત નાગરિકો બધા, અને એ લોકોએ નક્કી કર્યું, ભેગા બેસીને ચર્ચા કરી, અને પછી નક્કી કર્યું કે ભાઈ જો, અત્યારે આપણા રાજાનું સૈન્ય એટલે આપણા રાજ્યનું સૈન્ય લડે છે અને આપણી જ રક્ષા કરે છે ને, જો એ ના હોય તો હમણાં પેલા સૈનિકો સીધા આપણા ઘરમાં આવી જાય, એટલે આપણી જ રક્ષામાં બેઠા છે, માટે જે જે સૈનિકો મરાણા એમના દીકરા એટલે એમના પત્ની દીકરા એટલે એમના ઘરનું કુટુંબનું સર્વ પ્રકારે આજીવન પોષણ આપણે કરવું. રાજા તો જે તે સમયે જે કંઈ આપશે, પણ આપણે જવાબદારી લેવી એવો ઠરાવ થયો, લેખિત થયું. બીજો ઠરાવ એ કર્યો કે જે જે સૈનિકો ગવાય એ સૈનિકોની બધી જ જવાબદારી આપણે લેવી, પાટાપિંડી આ તે દવા દારૂ કરાવવા, અને ફરી વખતે યુદ્ધમાં જવા સક્ષમ ન રહે ભવિષ્યમાં, કારણ કે એવો કંઈક પગ કપાઈ ગયો હોય, હાથ કપાઈ ગયો હોય, તો એને આપણે જ ક્યાંક નોકરીએ દુકાનમાં બેસાડવો, પણ એનું આજીવિકા ચાલે વ્યવસ્થા કરી આપી. બીજો ઠરાવ કર્યો. આ બે ઠરાવ મહાજને કર્યા. આ છે ને, આ શ્રીજી મહારાજ આ વાર્તા કહે છે, પ્રસંગ કહે છે કાકાભાઈના પ્રશ્નના ઉત્તરમાં. અને આમ એ મહાજને ઠરાવ કરી, રાજાની અનુમતિ લીધી, રાજા બહુ રાજી થયા, અને એ ઠરાવ યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો કે અમે મહાજને આવો ઠરાવ કર્યો છે. આ ઠરાવ સાંભળ્યો એટલે આ રાજાના સૈનિકોને વધારે બળ આવી ગયું કે આપણી પાછળ સપોર્ટ બહુ પાવરફુલ છે, મજબૂત સપોર્ટ છે, તાકાતવાળો છે, એટલે એ તો વધારે હિંમતથી લડ્યા, અને લડ્યા અને જીત્યા. અને જીતીને પછી એ બધા સૈનિકો પાછા આવ્યા, અને થોડા દિવસો થયા, બધાને આમ વાતાવરણ જરા ઠંડુ થયું રાજ્યમાં. રાજાએ મોટી સભા ભરી, અને સભા ભરીને બધાને બિરદાવવાના હતા, ત્યારે બધા સૈનિકોના નામ બોલાવવા માંડ્યા. ત્યારે સૈનિકોએ રાજાજીને અરજી કરી કે અમે તો બરાબર યુદ્ધ લડ્યા અને અમે જીતીને આવ્યા, અમે દુશ્મનને હરાવ્યા, એટલે તમે અમારું સન્માન કરો છો બરાબર છે, પણ અમારી ઈચ્છા છે કે પહેલું સન્માન આ મહાજનનું કરો. રાજાને વાત તો ખબર હતી, છતાં રાજાએ પૂછ્યું કેમ મહાજનનું કેમ. ત્યારે બધા સૈનિકોએ કીધું કે એ લોકોએ આવો ઠરાવ પસાર કરેલો, એમ કંઈ આખી વાત કરી, કારણ કે એ ઠરાવ અમને ત્યાં યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો એટલે અમને જરા જોમ આવી ગયું કે અમારી પાછળ અમારા બૈરા છોકરા છે એ રખડી નહીં પડે. રાજા તો બધી વ્યવસ્થા કરશે જ, પણ આ મહાજન પણ આ ગામનું ભેગું બેઠું હોય એટલે કોઈ વાતે ખામી નહીં રહે, માટે અમને જરા વધારે બળ આવી ગયું, હિંમત આવી ગઈ, અમે લડ્યા અને આ જીત થઈ ગઈ, એટલે પહેલું સન્માન મહાજનનું કરો. એટલે રાજા હસ્યા, મહારાજ કે વાત તમારી બરાબર છે, એમ કહીને પહેલું સન્માન મહાજનનું કર્યું રાજાએ, કે વાહ તમને આવો સ્વયં વિચાર આવ્યો, રાજ્ય માટે તમારો પણ ભોગ કહેવાય અને તમારી પણ એક અસ્મિતા કહેવાય, એટલે પહેલું સન્માન રાજાએ મહાજનનું કર્યું, પછી સૈનિકોનું કર્યું. આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપીને પછી એનો સિદ્ધાંત શું કર્યો ખબર છે મહારાજ, કે એમ આ સૈનિકોને ઠેકાણે અમારા સાધુ છે, ત્યાગીઓ છે, અને મહાજનના ઠેકાણે અમારા હરિભક્તો છે, તે અમારા સાધુ બધા ઘર બહાર છોડી અને અહીંયા ભજન કેમ કરી શકે છે,
જ્યારે અમારા હરિભક્તો બધા દશાંશ વિશાંશ ધર્માદો કાઢે છે અને અન્નવસ્ત્રે કરીને ત્યાગીઓની સેવા કરે છે, એટલે આ ત્યાગીઓ સુખે બેસીને ભજન કરીને પંચવિષય સામે લડે છે. માટે જીતશે તો એનું તો સન્માન કરશું અમે, પણ મહાજનનું પણ સન્માન અમે પહેલાં કરશું, કારણ કે એના બળે, હરિભક્તના બળે અમારા ત્યાગીઓ ભજન કરે છે. માટે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું, પછી સાધુનું કરશું. એવું શ્રીજી મહારાજે કહ્યું કે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું પછી સાધુનું કરશું, કે કારણ કે એ જે મહાજન પાછળ બેઠું હતું એના બળે સૈનિકો લડતા હતા, એમ સાધુ વધારે પંચ વિષય સામે લડે છે અને નિવૃત્તિ પકડીને ભજન કરે છે એ હરિભક્તના આધારે, એ બધા અન્નવસ્ત્ર સેવા કરે છે એટલા માટે. એવું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. કાકાભાઈને બધા હરિભક્તો એમ થયું, તો બરોબર, તો વ્યાજબી છે, કે તો આ બરોબર છે, કે છે. પણ જો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, બધા આપણી હરિભક્તો સંતો ઉપર, અને મહારાજે જ્યાં જ્યાં સમ ખાધા છે, વચના મૃતમાં ત્યાં કોના ખાધા છે, પરમહંસના સમ ખાધા છે. એ તો સૌથી પ્રિય વસ્તુ હોય અને પહેલા ખોળાના દીકરા હોય એના જ સમ ખાય ને. અત્યારે તો ટ્રેન્ડ જુદો થઈ ગયો છે, કંઈક ઝઘડો થાય ને ખરેખર કહું છું બસ તારા સમ, એટલે પણ મારા શું કામ ખાસ તું, તારા ખાને પોતાના, પેલો હસતો ખરેખર હું સાચું કહું, પેલો કે ના હોય તારા સમ બસ, કે મને જ મારવાની વાત કરે. લોકો એવું આવતા ટ્રેન્ડ ઊંધો થઈ ગયો છે, તારા સમ ક્યાં છે. પણ સમ માણસ કોના ખાય, પોતાની વાલી વસ્તુ ના ખાય ને, એ મહારાજે પરમહંસોના સમ ખાધા છે, એટલે મહારાજને વાલું એ હતું. એટલે બે રીતે સંતો અને હરિભક્તો બધા મહારાજને ખૂબ વાલા હતા, અપાર પ્રેમ. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણા ઉપર અપાર પ્રેમ છે. એક વખત સ્વામી ત્યાં વિદ્યાનગરમાં આમ સૂતા હતા રાત્રે, અને યોગીચરણ સ્વામી અને સેવક સંત બધા ત્યાં પગે મસાજ કરતા હતા, અને એક સેવક સંતો પાસે પેલા ફોનના એટેન્ડન્સમાં હોય, તો એમણે ત્યાં યોગીચરણ સ્વામીએ સહેજે વાત કાઢી. 1991 સાલની આ વાત છે. આમ ધીમેથી સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો, રાત્રે સુધી 10:45 સમય થયો છે, અંદર બેડરૂમમાં સ્વામી આમ સૂતા હતા અને ફોન ચાલુ હશે, વચ્ચે આમ ગેપ પડીને યોગીચરણ સ્વામી પૂછ્યું કે સ્વામી આમ તમારો સ્વભાવ, એટલે કે આમ અત્યારે તમારી જે પ્રકૃતિ આમ સાહજિક દેખાય છે, એ અત્યારે જેવી છે એવી પહેલેથી ને એવી હતી કે પહેલાં કંઈક આમ જુદી હતી? આમ એકદમ સોફ્ટલી સ્વામીને પૂછ્યો. ને સ્વામી આમ સૂતા સૂતા કે, એટલે આમ તમે કેવી રીતે પૂછો છો આમ, એટલે શું આમ? યોગીચરણ સ્વામી કે, સ્વામી અત્યારે આમ તમારી થોડીક આમ કડક પ્રકૃતિ દેખાય, થોડુંક આમ ટોકો અને આમ સ્પષ્ટ વક્તા છો એવી પ્રકૃતિ દેખાય છે, તો પહેલાં આવી હતી? તો સ્વામી એકદમ ખ્યાલ આવી ગયો કે શું પૂછે છે. સ્વામી એકદમ જ બોલવા માંડ્યા. સ્વામી કહેવા ને, પહેલાં મારી એવી પ્રકૃતિ નહોતી, પહેલાં તો મારી બહુ શરમાળ પ્રકૃતિ હતી, કોઈ બે જણા ઝઘડતા હોય તો હું ત્યાંથી જતો રહું, મને ગભરામણ થાય, અને કોઈ બે જણા બોલાચાલી કરતા હોય તો હું ત્યાંથી જતો રહું, કે અને બહુ માથાકૂટમાં હું પડું નહીં, કે અને કોઈને કહેવાનું થાય તો હું તો કહી જ ના શકું, હું તો બોલી જ ના શકું, મારી અત્યંત શરમાળ, હું તો મોઢું જ ના ખોલું. કે યોગીચરણ સાહેબ તરત પૂછ્યું, તો કેમ અત્યારે આવી પ્રકૃતિ કેવી થઈ ગઈ, આમ આમ બદલાઈ ગઈ? એટલે સ્વામી કે, જો આ તે બધું માથે આવીને પડે ને, એટલે બધું કહેવું પડે, કરવું પડે, થોડુંક ટોકવું પડે, આ સંપ્રદાય આખો ચલાવવાનો, શાસ્ત્રીમાં જોગી મહારાજ આ જવાબદારી મોટી આપી છે, એટલે આ સેવા સોંપી છે, એટલે આ કહેવું પડે. આટલી સ્વામીએ વાત કરી. હવે આટલી વાત કરી અને સ્વામી શું આમ ઇમોશનલ થઈ ગયા, હવે આ વાત તો એવી હતી નહીં પણ એકદમ ઇમોશનલ થઈ ગયા, અને આમ ગળે ડૂમો ભરાઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા, અને સેવક સંતોના ટેકા વગર સ્વામી પથારીમાં બેઠા થઈ ગયા. અને યોગીચરણ સ્વામી એકદમ જોયું કે સ્વામી કેમ બેઠા થઈ ગયા, કે સ્વામી એકદમ આમ હાથ જોડ્યા, અને સ્વામી યોગીચરણ સ્વામીને સેવક સંત તેની સામે કે, સ્વામી કેમ મારી પ્રકૃતિ તમને સંતોને બહુ આમ કડક લાગે છે, એકદમ ગરીબડા થઈને. યોગીચરણ સ્વામી ઇમોશનલ થઈ ગયા કે આનું આવું રિએક્શન આવશે વાતનું આપણે ખબર જ નહીં. રાત્રે 11 બેડરૂમમાં બધું વાતાવરણ ઇમોશનલ થઈ ગયું. સ્વામી કે, મારી પ્રકૃતિ તમને સંતોને બહુ આમ કઠણ લાગે છે, કડક લાગે. કે ના બાપા, એવી વાત નથી, કે અમને બધાને અનુકૂળ જ છે, અમે રાજી છીએ અને આપ તો અધિકાર છે આપને, અમારી ભૂલ હોય તો આપની કહો તો કોણ કહેશે, અને આપને તો અમને સુધારવા છે. એમ કહીને પાછું યોગીચરણ સ્વામીએ ખભા ઉપર ને પાછા ડોક ઉપર હાથ મૂક્યો, એટલે સ્વામીને પાછા પઢાડવા માટે કે આ પાછા સુઈ જાવ એમ આમ હાથ મૂક્યો. સ્વામી ફરીખત બોલવા માંડ્યા અને એકદમ આમ જાણે આમ અંતરથી બધું બોલતા ને. સ્વામી કે, મને તો એમ થાય છે કે આ બધા સંતો છે એ જોગી મહારાજને રાજી કરવા માટે અહીંયા આવ્યા છે, ઘર બાર એના મા બાપ છોડીને અહીંયા આવ્યા છે, સગાવાલા છોડીને આવ્યા છે, એમનો બીજો કોઈ આધાર નથી, કે અહીંયા મંદિરમાં બધા રહે છે, ઠાકોરજીની ભક્તિ સેવા કરે છે, આટલા નિયમ ધર્મ પાળે છે, તો મને તો 24 અંતરમાં એમ રહ્યા કરે છે કે બધા સંતોને ખૂબ રાજી કરું અને બધાને ખૂબ પ્રેમથી રાખું, અને હું આમ મને તો બહુ અંતરમાં રાત દિવસ મને સાધુનો વિચાર આવે છે, એવું બધું બોલવા માંડ્યા સ્વામી. અને તો વાતાવરણ તો ગંભીર થઈ ગયું, બધા તો ઇમોશનલ થઈ ગયા, યોગીશરણ સાહેબ બધાના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે, કોઈ સાધુને કદાચ મારે કંઈક ટોકવાનું થાય, કહેવાનું થાય તો મને બહુ દુઃખ થાય છે,
મને એમ થાય છે કોઈને ના કહું, અને કદાચ કોઈને કહેવાય ગયું તો પાછળથી ઠાકોરજી પાસે પ્રાર્થના કરું છું કે આ સાધુને ખોટું ના લાગે, એને મનમાં દુઃખ ના થાય, એવું બોલવા માંડ્યા સ્વામી. હવે એવું તો કોઈ દિવસ પ્રસંગ સાધુને બન્યો જ નથી, ક્યાં તો સારી માટે જ છે, આપણે તો કંઈ કે ટોકે તો આપણે સુધરાય, ભૂલ તો કદાચ થાય, પણ કે એને ટોકવા એ યોગ્ય વ્યક્તિ છે, આપણા ગુરુ છે, અને એ પણ આપણી માટે એક પ્રસાદ છે અને સ્મૃતિ છે. પણ સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, સ્વામી કે મારે તો બધાને મનમાં એમ છે કે બધા સુખે મહારાજના ધામને પામી જાય, અને જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું બધાને આવવા માંડે. યોગીચરણ સાહેબ કે સ્વામી આપ પડી જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી અને અમે કોઈ દિવસ વિચારતાય નથી, આ તો સાહજિક મેં વાત કરી કે પહેલાં મને ખબર હતી કે આપ એકદમ શરમાળ અને શાંત પ્રકૃતિ હતી બહુ નાના હતા ત્યારે, અને અત્યારે દેખાય એટલે મેં સાહજિક જ વાત કરી, આપ સુઈ જાઓ, મારા મનમાં એવું કંઈ નથી, અને તમે મનમાં એવું ના રાખશો કે અમારા મનમાં કોઈના એવો વિચાર ચાલે છે. તે સ્વામી નામ સુવડાવી દીધા ને તો સાંઈ સુતા સુતા બોલે, સ્વામી કે બધા સંતો જોગી મહારાજને રાજી કરવા તો મને મનમાં એમ થયું, પછી હું રિપીટ કરવા માંડે, એમની ઘણી ઘટતી એવું છે આવું રિપીટ કરવાની, પછી રિપીટ કર્યું તે માન માન બોલતા બંધ થયા. આપણે તો ફરી કદાચ વાત જ ના કાઢવી જોઈએ એમની પાસે તો. પણ જો કેટલો બધો અપાર પ્રેમ. એક વખત ભગવત ચરણ સ્વામીએ સ્વામીને પૂછ્યું, વચ્ચે ખબર છે 4-1 વર્ષ એવું થયેલું 92 થી 96 સુધી લગભગ, કે સ્વામી સવારે 10:45-11 સુવા જતા હતા, અને પછી પાછા 1-1.5 વાગે ઉઠતા, પેલા ડૉક્ટરે સલાહ આપી દે, એટલે પેલા ચક્કર શરૂ થયેલા કલકત્તામાં ને MRI બોમ્બે કઢાવ્યા, પછી તે સ્વામીને એક દિવસ સવા દોઢ વાગે ઉઠીને આવ્યા એટલે જમવા બેઠા, અને ભગવત ચરણ સ્વામી સ્વામીને પૂછ્યું કેમ આજ મોડા આવ્યા, સાંઈ કે પટેલ ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, એમને એમ નહીં કરવાની. એ તો ભગવત સાંઈ જોડે સહેજી આમ સ્વામી મસ્તી કરતા ને કે જો પટેલ ભગવાન ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, ઘડિયાળ સામે જો તો કે 1:20 થઈને તમે 1:15 વાગે રોજ આવો છો, સ્વામી કે 1:15 થી 1:30 વચ્ચે આવી જઉં છું, 1:30 મોડો થો ને તો કહેવાનું, તમે જુઓ કે 1:15 થી 1:30 વચ્ચે હું આવી જઉં છું, કે 1:30 મોડો થો તમે કહેવાનું, 1:15 વાગે 1:15 થી 1:30 વચ્ચે આવી જ જઉં છું જમવા, કે એટલી બધી ઔપચારિક વાત ચાલી. ભગવત ચરણ સાંઈ હોશિયાર છે, એ ક્લચમાં આવે ને એટલે તરત વાત બદલી કાઢે, એ હોશિયાર છે બાપા સાથે એ ક્લચમાં એટલે વાત બધો પ્રસંગ બધો બદલી કાઢે. એટલે સહેજે આમ ભગવત સ્વામી એ સ્વામીની વાત કરી કે આમ યોગી મહારાજ છે ને હું જીવનચરિત્ર અત્યારે હું વાંચું છું, અને એમાં યોગીજી મહારાજના સ્વપ્નની વાતો બહુ આવે છે. યોગીજી મહારાજ સારું ઉઠીને કે અમને સ્વપ્નું આવ્યું, સાસીમાં જ આજ્ઞા કરીને ગોંડલમાં બધા હરિભક્તો હતા અને થાળ કર્યો અને ઠાકોરજીના અને પછી બધાને જમાડ દીધા અને હરિભક્તો બધાને પીરસ્યું, તે દાળ ખૂટી તે ફરી દાળ બનાવીને આ બધા સપના યોગી મહારાજને આવે, ચોખા સાફ કરી નાખ્યા. તો તમે જ કુદર તમારા સપનાની વાતો જ નથી કરી, કે તમને સપના આવે છે કે નથી આવતા કે એવું સ્વામીને પૂછ્યું. તો સ્વામી એકદમ સિરિયસલી પણ આમ એકદમ ઇનોસન્ટલી અને આમ ફેથફુલી ઓનેસ્ટલી સ્વામી કે ના મને કોઈ સપના એવા નથી આવતા, કે સર તમને આમ સપના આવે કે ના આવે, સ્વામી કે ભાગ્યે કોઈક સ્વપ્ન આવતા હશે, બાકી મને તો બહુ સ્વપ્ન નથી આવતા. એટલે ભગવાન સ્વામી કે આમ ભાગ્ય આવે એમાં શું આવે, આમ શું આવે, શું તમને સ્વપ્ન, અમને તો જાત જાતના સપના દેખાય તા, તમને શું આવે સપના કે. એટલે સ્વામી આમ સાસ્તા હસતા કે સ્વામી કે મને આમ ભાગ્ય આવે ને એ બહુ મને યાદ નથી રહેતું શું સ્વપ્ન આવે સવારે, કે આટલું બોલીને 1 સેકન્ડનો પોઝ આપ્યો સ્વામીએ, અને એકદમ આમ ઇમોશનલ સ્વામી બોલ્યા. અમે એ યુવકો અમે બધા યુવકો સામે જ બેઠા હતા તો તાદ્રશ પ્રસંગ જોયેલો. સ્વામી એકદમ ભાવથી બોલ્યા, સ્વામી કે મને રાત દિવસ તમે બધા દેખાયા કરો છો, બધા સંતો અને બધા હરિભક્તો, તે દિવસ કે રાત હોય મને રાત દિવસ તમારી ચિંતા રહે છે, રાત દિવસ તમે જ બધા દેખાયા કરો છો. એટલે ભગવત ચરણ સ્વામી આમ વાતાવરણ લાઇટ કરવા માટે કે આમ રાત દિવસ અમે દેખાયા કરીએ તમારા સ્વભાવ પ્રકૃતિ આખો દર જોજો કરો છો કે આવો છે ને આવો છે. સ્વામી કે ના, અમને મનમાં એમ રહે છે કે આને આ દેહ બધાને ભગવાનના ધામમાં પહોંચાડી દેવા છે, બધાને આને આ દેહ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી છે એવું અંતરમાં રહ્યા કરે છે. જો કેટલો બધો પ્રેમ આપણા પ્રત્યે સ્વામીને છે, તો જેવો મહારાજને અપાર પ્રેમ સંતો હરિભક્તો માટે હતો એવો અપાર પ્રેમ, અને એ પ્રેમના દાવે જ આપણું કલ્યાણ થવાનું છે. બાકી તો હવે આપણે સાધન ક્યાં કરવા જવાના છીએ, કેટલા કરી શકવાના છીએ, અને એનું મૂલ્ય પણ કેટલું, એ સાધનની તાકાત પણ કેટલી, અને સાધન દ્વારા પ્રાપ્તિ પણ કેટલી, કાંઈ જ નહીં. પણ એમના પ્રતાપે એમનો આપણા પર અપાર પ્રેમ છે, જે મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું. મહારાજે પોતે વાત કરી કે તમે સર્વે સાધુ બ્રહ્મચારી પાળા હરિભક્ત બાઈ ભાઈ સર્વે તે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. કેટલો અપાર પ્રેમ કહેવાય. તો જો આ આપણે વ્યક્તિત્વના સામ્યતામાં પૂર્ણતાએ આટલું એક યાદ રાખીએ, કદાચ બીજું બધું યાદ ન રહે, પણ એમને આપણી માટે અપાર પ્રેમ છે. આપણામાં કદાચ નાના મોટા દોષો પણ હશે, પ્રકૃતિ પણ હશે, પણ જેમ માતા હોય એ પોતાના દીકરાનો કોઈ એવો સ્વભાવ હોય, કોઈ ધમાલ્યો હોય, કોઈ ચીડિયો સ્વભાવ હોય, કોઈ કદાચ ઓછું ભણતો હોય,
ત્યાં રમતા રમતા ધમાલ કરી આવે, કોકના માથા ફોડી આવે, કોકના કાચ ફોડી આવે, તો એની માતાને તો એના પ્રત્યે અપાર પ્રેમ રહ્યા, કે મારો દીકરો છે એમ. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણામાં થોડાક સ્વભાવ પ્રકૃતિ હોય પણ આપણા માટે અપાર પ્રેમ છે, કે ગમે તેમ છે તો એ કોનો છે, મારો છે, એવું પ્રમુખ સ્વામી મહારાજને થાય છે. એટલે આપો અપાર પ્રેમ. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. શ્રીજી મહારાજ એક વખત ત્યાં લોયામાં બિરાજમાન હતા અને ત્યાં મહારાજ સુરા ખાચરના દરબારમાં બધા હરિભક્તોને સંતો બેઠેલા અને પેલો દરજી એ સુરા ખાચરના કપડાં સીવીને તે વખતે જ લાવ્યો. સુરા ખાચરે સભામાં બેઠા બેઠા ઈશારો કર્યો કે જે અંદર જઈને મૂક્યા, તો પેલા દરજી અંદર જઈને મૂક્યા અને પછી બહાર જઈને સુરા ખાચરને ઈશારો કર્યો કે તમે ટેસ્ટ કરી લેવા કરી લો, નવા કપડાં સીવાયેલા એટલે પછી કંઈક ઓછું વધતું થતું હોય તો અત્યારે અહીંયા સુધારીએ, એટલે પાછું લઈ જવાનું સુધારીએ, પણ તમારા બે ધક્કા થશે. એટલે ઊભા થયા અને તે વખતે પેલા દરજી આમ મહારાજ પેલો ચોયણો પહેરે ને મોટો કાઠિયાવાડમાં ચોયણો કે ને, ઉપરથી ઘેરાવો મોટો હોય નીચેથી સાંકડું હોય, તે આમ આપ્યો ને એ મહારાજ આમ દરવાજામાંથી આમ જોઈ ગયા સભામાં બેઠા બેઠા. અને મહારાજે પેલા હરિભક્તોને પૂછ્યું કે આ શું, તો કે આ તો મહારાજ સુરા ખાતરનો દરજી છે અને એના કપડાં સીવતો હોય તો આ દિવાળીના દિવસો નજીક આવે છે તો નવા કપડાં સીવીને લાવ્યો છે. મહારાજે સુરા ખાતરને બોલાયા, મહારાજ કે આ શું, તો કે નવા કપડાં મહારાજ લઈને આવ્યા છે, તમે તમારે કથા ચાલુ રાખું તો આવું છું, આ તો દરજીનો આગ્રહ છે, થોડું ટેસ્ટ કરી લો. મહારાજ કે શું છે, તો કે આ તો મહારાજ અમારો પેલો ચોઈણો છે. કે મહારાજ કે લાવો હું ટ્રાય કરી જાઉં હું પહેરું. એટલે પણ કથા કરો ને શાંતિથી, આ ચોયણા ક્યાં પહેરા તમારા, પણ આવું ભગવાનને સંતે ગમે ત્યારે ગમે ત્યાં ચરિત્ર કરે, યુ હેવ ટુ બી રેડી ફોર એનીથિંગ એટ એની ટાઈમ. તે મા સ્વામી આમ મહારાજ આમ કે લાવો ચોયણો પહેર્યો, કે મહારાજ આમ ચોયણો હાથમાં લીધો અને મહારાજ આમ ચોયણો પહેર્યો તો સુરા ખાતરની તો ગર્સ હેવી આટલી મોટી, ચોયણો બધો આમ તો પેલો નાણું હોય એટલે આમ નાનું થયું પણ આમ પેલી ઓરિજિનલ સાઈઝ તો મોટી બધી હિપ્સ ને થાઈઝ ને બધા સુરા ખાચર તો. એટલે મહારાજ આમ ચોયણો પહેર્યો ને તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા અને મહારાજે નાખ્યા તો એક બાઈમાં બે પગ. તે મહારાજ આમ ચોયણો ઊંચો તો કર્યો ક્યાર સુધી, મહારાજે તો કપડાં પહેરેલા એની કપડાં ઉપર કપડાં પહેર્યા, મહારાજ આમ ચોયણો ત્યાં સુધી ઊંચો કર્યો, એક બાઈ લબડે આમ હવામાં, એક બાઈ હવામાં લબડે. તો મહારાજ બધા હસવા માંડ્યા, એટલે મહારાજ જોવા પેલા જોવા માંડ્યા બધા, આ કેમ હસે, પછી મહારાજને ખબર પડી કારું, કારણ કે પગની પછી મુવમેન્ટ બંધ થઈ જાય ને, એકમાં બે આવી જાય તો હલવું કેવી રીતે, એટલે મહારાજને ખબર પડી હા તો એકમાં આવી ગયા. તો મહારાજે ખરખડ હસ્યા, બીજી બાઈ આમ લબડે, સભામાં બધા હસ્યા. ત્યાં સુરા ખાતર મહારાજને કે હવે તમને એક ચોયણો પહેરતા અરખો નથી આવડતું, એક જોઈને અરખો ચોયણો નથી પહેરી શકતા, તે અમારું કલ્યાણ તમે શું કરશો. મહારાજ એકદમ ભાવમાં આવી અને મહારાજ આમ ચપટી વગાડી જમણા છે કે સુરા કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે. હવે આ દેહ અત્યારે અક્ષરધામમાં બેઠા છો સમજો તો, અને દેહ પડે ને પછી અક્ષરધામ, એમાં શું મોટી વાત છે. હવે આમ કેઝ્યુઅલી કલ્યાણ તો આમ કરી દેશું. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, ભગવત ચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો વિદ્યાનગરથી કે મારે મળવા આવવું છે તો હું કાલે આવું. સ્વામી કે આવજો કાલે વાંધો નહીં. બીજે દિવસે આવ્યા સ્વામી, કારણ કે સવારથી આવજો અને પોટલા લઈને આવજો, કે કદાચ મોડું થાય વહેલું મોડું થાય ને રોકાવું પડે તો એકાદ દિવસ રોકાઈ જવાય. તો કે સારું. બીજે દિવસે સવારે આવ્યા અને એમને ધર્મચરણ સ્વામી કહ્યું કે સ્વામીને કહેજો કે હું આવી ગયો છું એમ. ધર્મચરણ સ્વામી કીધું તમને નહીં જોવે હમણાં, પૂજામ પત બહાર નીકળશે. એટલે પૂજામ બહાર નીકળે સ્વામી જોયા કે આશીર્વાદ આપે જૂના ઉતારામાં હતા, પૂજાપતિ નાસ્તો પતિ અને બધા હરિભક્તોને મળ્યા. સ્વામી કીધું કે ધર્મચરણ સાંઈ કીધું શું કરું સાંઈ કે આપણે નહીં લઈને મારે થોડા કામ છે ફોન કરવાના છે પરદેશ પછી મળીએ. એમ કરતાં કરતાં બપોરનો ટાઈમ વીતી ગયો, આરામનો ટાઈમ થઈ ગયો, સાંજે ઉઠ્યા, સાંજનો ટાઈમ જતો અને ભગવત સાંઈ બહાર ફિલ્ડિંગ ભરાય કે હમણાં મને બોલાવશે સ્વામી કામ માટે. એટલે એ બિચારા રાહ જોતા હતા અને રાહ જોતા હતા એમાં ભગવત સ્વામી પછી અંદર આવ્યા અને પછી ધર્મચરણ સાંઈ કીધું જોત ખરા અંદર છે કે નહીં સ્વામી, એમને તો સ્વામી સાથે એકદમ સખા ભાવ અને એ તો આમ આમ પાવરમાં આવી ગયા હતા આમ કે સ્વામી સાથે બોલવું અને સહેજે એમને બહુ સખા ભાવ છે. આત્મસ્વરૂપ સ્વામી કીધેલું કે એક બે એમના પ્રસંગો તમે કહેજો સભામાં. એટલે ભક્તિ સાગર સાહેબને વિનંતી થોડી 5 મિનિટ લઈ લઉં કે આમ તો સમય મારો પૂરો થઈ ગયો છે પણ એકદમ મને વચ્ચે યાદ આવ્યું એટલે એક બે પ્રસંગો કેટલા સખા ભાવથી સ્વામી આપણી સાથે વર્તા હોય છે. તો આ વચ્ચે પ્રસંગ કીધો કે એક વખત ત્યાં ભગવત ચરણ સ્વામી ત્યાં 1991 સાલમાં CFI મોટો થયો ઉત્સવ અમેરિકામાં, પછી સ્વામીએ બધા જ કોઠારી સંતો ઉપર પત્ર લખેલા કોઈએ સન્માન ગોઠવશો નહીં, કોઈ આપણે એવી જાહેર સભાની જરૂર નથી અને આપણને લોકોને એમ થાય કે પરદેશથી પૈસા લઈને પોતાનું સન્માન કરાવે છે એવા લોકોને વિચાર આવે, કદાચ ભૂલથી કૂકનો આવો પત્ર ગયો હોય ને સ્વામી તો ભગવાનને સંતો કદાચ એવો નિર્ણય લે ખરા. એ સ્વામી બધે કડક થઈને કર્યું, જે જે કોઠારી સંતો મુખ્ય સંતો સાથે ફોન ઉપર વાત થઈને સ્વામી કે ધ્યાન રાખજો કે સામાન્ય સત્સંગ સભા જ કરવાની કે
કોઈ મોટા હાર બનાવશો નહીં, જાહેરાત ના કરશો, મોટો ઉત્સવ કરીને અમેરિકાથી આવે છે, ભારતીય સંસ્કૃતિ ડંકો વગાડ્યો, બધું ડંકો વાગી ગયો છે, કંઈ કોઈ બોલવાની જરૂર નથી કે સ્વામી સ્ટ્રીક હતા. પણ પહેલું જ બોમ્બેમાં ભવ્ય સન્માન થયું, અને પછી તો બધે સન્માન ચાલે, બધા સ્થાનિકો સંતો ના કર્યું પણ સ્થાનિક લોકો હરિભક્તોની પણ ગુણભાવ્યો માનવો. ખેડા જિલ્લામાં ભવ્ય સન્માન, બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમએલએ બધા ભેગા હતા. શાસ્ત્રી મેદાનમાં આણંદમાં સન્માન થયું, સીએફઆઈ જેવો મોટો ગેટ ને સ્ટેજ ને તેરાતાલી નૃત્ય, છાત્રીના યુવકોનું સીએફઆઈનું એટમોસ્ફિયર બધું ઊભું થઈ ગયું સભાનું. અને સ્વામી ત્યાં સભામાં ગયા ને, સ્વામીને ભગવચંદ સાહેબ કીધું કે આપણે સભા છે ને થોડાક બહારના માણસ આવશે ને થોડાક આપણે આમંત્રણ પત્રિકા છપાય થોડા માણસ આવશે. સ્ટેજ ઉપર ગયા ને ત્યાં તો આમ પેનલ બેઠી હતી, હાઈ ક્લાસ પેનલ બધી. સ્વામી આમ જોઈ રહ્યા, આમ બધાને હળ્યા મળ્યા ખરા, પણ સ્વામીનો વિચાર ત્યારથી ફરી ગયો, ભગવત સ્વામી સામે એકવાર તમને જોઈ લીધેલું. અને પછી આખી સભા, પછી તો કોઈ પ્રશ્ન નહીં, સભા ઉપર બેસી ગયા પછી આખી સભા પૂરી થાય. અને સભા પૂરી થઈને સ્વામી આવ્યા ઉતારે, અને સ્વામી ઉતારે આવીને આમ જમવા બેઠા, અને સ્વામી આમ જમતા જમતા સ્વામીના નોસ્ટ્રિલ્સ તો ફૂલી ગયેલા. એમની એક નિશાની, જ્યારે હી ઇઝ હાય, અહીંયા થોડાક ટેમ્પરામેન્ટમાં હોય ત્યારે સેદ એમના નોસ્ટ્રિલ્સ સેજ ફૂલે, અને સ્વામી આમ સેજ ફૂલતા હતા આમ, અને સ્વામી આમ શાર્પ આમ જમતા જમતા આમ જોવે, અને ઈ વોઝ સર્ચિંગ ભગવત ચરણ સ્વામી માટે. પણ હજી આઈને બેઠા નહોતા. અમે બધા યુવકો હતા, થોડા સંતો હતા, લગભગ 30-40 જણા હશે, અને સ્વામી આમ ભગવત ચરણ સ્વામી આને બેઠા નિશાલ જોડે, આમ કહીને આમ બેઠીને આમ આમ કહીને આઈને બેઠા. અને પછી સ્વામી આમ એક બે વાર એની સામે આમ જોયું, ભગવત ચરણ સ્વામીની ખબર હતી, એન્ડ હી વોઝ રેડી ફોર ધ ફાયર, એને ખબર હતી કે સ્વામી બોલવા જ મળશે, પણ એમને એક્સપેક્ટેડ નહોતું કે જમતા જમતા અહીંયા ચાલુ થઈ જશે સ્વામી તો. અને સ્વામી તો બધા જમે જમવાનો જ. સ્વામી કે પટેલ, તો કે શું? સાંઈ કે તમને એકવાર કહેલું કે નહીં, તમારી પર પત્ર આવેલો કે નહીં? તો કે કયો? સાંઈ કે આપણે કોઈ જગ્યાએ સન્માનની પત્ર તમારી પર નથી આવ્યા? તો કે આવ્યો છે ને. તો પછી આ ગોઠવવાની શી જરૂર? એકદમ સિરિયસ હો સ્વામી, અને આમ લિટરલી વોઝ ફાયરિંગ. સાંઈ કે તમને કહેલું કે નહીં? અને ફોન ઉપર આપણે વાત થયેલી કે કોઈ સન્માન ગોઠવણ નથી, આ બધા ભેગા કરવાની શું જરૂર હતી? ભગવત ચરણ સાહેબ સેજ નીચું જોઈને કે સાંઈ આ તો બધી સભા હતી ને બધાને આપણે કહેલું ને બધાને ભાવ હતો તો બધા આવે આમ સોફ્ટલી. સ્વામી કે સમજી રાખો કે એકવાર નક્કી થયેલું, એકવાર વાત થઈ જાય, પત્ર આવી ગયો, ફોન તો બી કરવાની શું જરૂર હતી? મોટું ભેગું કરો છો ના જ હતી, આ કરવાની જરૂર જ નહોતી કે મોટું સન્માન કરાવો છો ને પ્રમુખ સ્વામી મહારાજ આવું કરીને આવે ને ભારતીય સંસ્કૃતિ ડંકો મારે. આવું સ્વામી 3-4 મિનિટ સુધી બોલ્યા, અને રિસર ફાયરિંગ, આવું કંઈ કરવાની જરૂર નથી, આ તમે ખોટું જ કર્યું, તમે સમજી રાખો કે આ તમે આજ્ઞા જ લોપી છે, ત્યાં સુધી બોલવા માંડ્યા સ્વામી. ભગવત સ્વામી આમ સાંભળી રહ્યા, અને પછી જેવું સ્વામી આમ શ્વાસ સમજે ને, નાનચંદ સ્વામી પાસે સ્વામી જમી તો લો પણ જમીન પછી વાત કરો, તમે જમી લો કે છે. એટલે સ્વામી પાસે થોડું થોડું જમવા માંડ્યા, પાછું એક બે કોળા પાછું થોડુંક બોલ્યા. પછી જ્યારે આમ પૂર્ણ રીતે આમ શાંત થાય અને બધું બોલવાનું બંધ થયું, સ્વામીની ટેવ છે, ફાયરિંગ શરૂ કરે એટલે બધું બબે વાર રિપીટ કરે. તમારે તૈયારી જ રાખવાની, ઊભા જ રહેવાનું સ્વામી આમ આમ સ્વામી જાતે આવવા જ માંડે. એ સ્વામી આમ બે વાર પૂરું કર્યું, પછી ભગવત સ્વામી ધીમેથી શરૂ કર્યું કે જો આપણે જે બધી કથામાં વાતો કરીએ છીએ કે આ બધું શ્રીજી મહારાજે કર્યું, આ બધું જોગી મહારાજે કર્યું, એમનું સન્માન થાય છે મહારાજના પ્રતાપે, જોગી મહારાજના પ્રતાપે, આ એમનું સન્માન છે મારું નથી, એ બધી વાતો આપણે જે કથામાં કરીએ છીએ ને એ બધું પ્રેક્ટિકલ આપણા જીવનમાં પાછું રાખવાનું. સ્વામીને ઉપદેશ આપે હો આપણા, એટલે તમારા જીવનમાં તમારે રાખવાનું. એમ તમે છે ને જો આ બધું બોલો છો કેમ અત્યારે, આ બધું જે અંતરમાં ગુસ્સો આવે છે કેમ આવે છે, આ આપણને માન આવ્યું કહેવાય અંતરમાં કે મારું સન્માન થયું. આ બધું છે ને અંતરમાં તમને માન આવી ગયું કે મારું સન્માન થયું, હું આમ સ્ટેજ ઉપર, અને તો પાવરમાં આવી ગયા, જેટલા સ્વામી પાવરમાં હતા એટલા પાવરમાં આવી ગયા કે તમને એમ થયું કે મારું સન્માન થયું, હું સ્ટેજ ઉપર બેઠો તો નજારો લોકો મને જોતા હતા, એ બધું માન આવ્યું ને અંતરમાં, એટલા બધા શબ્દો નીકળ્યા છે. નીકળવા જ ના જોઈએ, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, અને ભાઈ સ્વામીની સ્ટાઇલ છે, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, આમ જોગી મહારાજની વાત છે, જોગી મહારાજનું સન્માન થયું, આપણું ક્યાં થયું છે કે. અને સ્વામી તો જે ખડખડાટ હશે, ઓહો સ્વામી તો બધી બાઉન્ડ્રીઝ ખુલી ગયા, બધા ફ્લડ ગેટ્સ ઓપન થઈ ગયા સ્વામીને તો. અને સ્વામી તો પેટ ઉછળે એટલું બધું, હાથમાં કોળિયો હતો ને એ નાનચંદ સ્વામી હાથ કાંડુ પડીને પાછો મુકાવડ્યો હતો પથ્થરમાં, અને સ્વામીને બે આંખમાંથી પાણી જાય ને જે હશે સ્વામી જે હશે. અને બાજુમાં તો ડૉક્ટર સ્વામી બેઠા હતા, મોહન સ્વામી બેઠા હતા, બંને મોટા સદગુરુઓ બેઠા હતા, એ પહેલાં તો બંને સ્તબ્ધ થઈ ગયા હા એકદમ. અને પછી આમ બોલતા જાય, બોલતા પહેલાં બોલતા જાય ને ભગવત ચરણ સ્વામી મહન સ્વામીના ડૉક્ટર સ્વામીના, એટલે મહન સ્વામી બાજુ બેઠા હતા, એના હાથ ઉપર આમાં પગ ઉપર આમ મારતા જાય, આમાં આમાં આમ દબાવતા જાય. એટલે મહન સ્વામી પાછા એમને કહે, મહન સ્વામી એમને કહે તમે ઉભા આમ સ્વામી સામે આવું બોલાય, એટલે મહન સ્વામી કહે નાના તમે ઉભો હમણાં કે મને કહી દેવા દો કે, આમ ધમધમાઈને કહી દીધું સ્વામીને. અને સ્વામી તો જે હશે પછી તો બધા હશે, લિટરલી સ્વામીના બંને આ પ્રસંગના તમે પ્રત્યક્ષ સાક્ષી છીએ, સ્વામીના બે આંખમાંથી જેમ પાણી જતું હતું એટલું બધું હશે હા સ્વામી. પછી બધું વાતાવરણ શાંત થયું ને એટલે બીજો સ્ટ્રોક માર્યો ભગવત સ્વામીએ, મહન સ્વામીની આમ પગ ઉપર આમ તાપલી મારીને, મહન સ્વામી કે મહન સ્વામી
આ તો છે ને આવો પ્રસંગ આવે ને ત્યારે એ બોલે ને ત્યારે આપણે આપણે સામું બોલવું પડે, ને તો આ તો આપણને કાયમ દબાવે કે છે. અધૂરું પૂરું હતું તો બીજી ફ્રન્ટ ફૂટ ઉપર ઉઠાવી દે એ કે આપણે કેવું પડે તો ટાઈમે આપણે બોલીને તો આપણને કાયમ દબાવે કે. એટલે આવું છે. હમણાં બહુ વરસાદ પડ્યો ને દેશમાં, ત્યારે આણંદ મંદિરમાં બધે બહુ પાણી ભરી ગયું બેઝમેન્ટ.

આખું રસોડું બેસી ગયું એની વાત છે કે સાંઈ કે છ ગામના પટેલ છે ને તમે પાણી બેસી ગયા કે? એટલે ભગત સ્વામી એ વાક્ય સાંઈ કે એ તો મંદિરમાં પાણી ભરે. સાંઈ કે પટેલ મંદિરમાં પાણી ના ભરાવું જોઈએ કે? અને હું સ્વામી જરામ કેફથી એની સાથે વાત કરતા હતા, એમને આ વાક્ય યાદ રાખેલું. અને પછી એમણે મનમાં તૈયાર કરી રાખેલું છે ને, એ હોશિયાર છે, ક્યારે શું કેવું બહુ બહુ ટાઈમલી બોલી શકે છે. એમને વાક્ય સાંઈ આમ ફરીને ગુરુ પૂનમના સમયે બોચાસણ આવ્યા ને, ગુરુ પૂનમનો ઉત્સવ પતી ગયો, પછી એક બે દિવસ પછી બેઠા હતા ડૉક્ટર સ્વામી હતા. અને પછી બાપા આમ જમવા બેઠા હતા, અને હવે સ્વામીને શું થયેલું, જામનગરથી દિલ્હી ગયા ને પછી સ્વામી ત્યાં દિલ્હીમાં બીમાર પડેલા. હવે બીમારમાં એક ટેબ્લેટ સ્વામી લીધી હતી ને થોડુંક એની આડઅસર રિએક્શન આવેલું, અને સ્વામીને છે ને પગમાં અને એ ગાલમાં ને એ મોઢા ઉપર થોડું આમ પાણી અંદર ભરાઈ ગયેલું. પછી તો અંદરથી ડ્રાય કરી દેવી, ટેબ્લેટ્સ આવે ડ્રાય થઈ જાય, પણ સ્વામીને થયેલું. સ્વામી ત્યાં બોચાસણ આવ્યા ને પછી આમ બેઠા હતા, એટલે ભગવતચરણ સ્વામીએ ડૉક્ટર સ્વામીને પહેલાં એલર્ટ કર્યા, આમ ટપલી મારીને બાજુમાં બેઠા હતા ને ડૉક્ટર સ્વામી. બાપા જમતા હતા, બધા સંતો બેઠા હતા આમ, એન્ડ યુ નો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ સંતોને વાતો કરવાની બાપા સાથે રાતે આરામમાં જતા હોય ત્યારે. આમ ડૉક્ટર સાહેબને ટપલી મારીને આમ જાગ્રત કરી એલર્ટ કર્યા અને ઇન્વોલ્વ કર્યા. અને પછી સ્વામીને કહે કે સ્વામી આપણે ફોન પર વાત થઈ અને આણંદ મંદિરમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે તમે એમ કહેલું પટેલ પાણી બેસી ગયા, પણ મારે તમને એમ કહેવું છે કે જ્યાં સુધી હોડી છે પાણીમાં જતી હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં, પણ એ હોડીમાં પાણી ભરાવાનું શરૂ થાય ને ત્યારે પ્રશ્ન સિવાય કાંઈ નહીં. એમ અમે પાણી બેઠાનો કોઈ પ્રશ્ન નહીં, પણ આ પટેલમાં પાણી ભરાય ને એ ખોટું. પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ આ પટેલમાં પાણી ભરાઈ જાય ને, સ્વામી પટેલ જ છે ને પૂર્વાશ્રમમાં, અને સ્વામીને પગમાં ગાલમાં બધે પાણી ભરી ગયેલું, એટલે કે આ પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો બરોબર, પણ ઓછો વાંધો, પણ આ પટેલમાં પાણી પહે ને એ બહુ ખોટું કહે છે. અને સ્વામી તો આમ સ્તબ્ધ થઈ ગયા, જોઈ રહ્યા કે આ તો ટાઈમલી શોટ મારા છે. અને ડૉક્ટર સ્વામી તો ઉછળી ગયા એકદમ, ખૂબ હસી પડ્યા, એટલે કે આ પટેલમાં પાણી ભરાય ખોટું કહે છે, એના ભરાવું જોઈએ કે છે. એટલે આ તો ઘણી વખત આમ આ સાહજિક રમૂજની વાતો છે. પણ આ છેલ્લો પ્રસંગ પૂરો કરે, પેલો છે મહારાજે સુરા ખાચરને કહેલું કલ્યાણ તો આમ કરી દઈએ એમ. પછી રાત સુધી ભગવત સ્વામીનો મેળ ના, એટલે રાત્રે જમીન પછી અંદર ગયા. અને સ્વામી કે આપણે પેલા ભાઈને બોલાવો ને, ધર્મચરણ સ્વામીને કહે. સ્વામી ધર્મચરણ સ્વામી કે કોણ? આપણે પેલા ભાઈ આપણને મળવા આવ્યા છે, ભાઈને બોલાવો કે છે, આપણે મળી લઈએ. તો કે કોણ? સ્વામી કે આપણે કાલ પહેલાનો ફોન આવ્યો તો રાત્રે, ને આપણને કયું મારે મળવા આવું છે, એને બોલાવો ને આપણે મળી લઈએ, અત્યારે ટાઈમ છે ને મળવા આવ્યા છે, પછી એને જવું જ જાય. કે ધર્મચરણ સ્વામી ત્રીજી વાર પૂછ્યું, સ્વામી કોણ? ભાઈ પણ કોણ? કંઈક તો એનું રિલે આપવું પડે ને આગળ પાછળ. સ્વામી કે આપણને પેલા મળવા આવ્યા છે. તો ત્રણ ચાર વખત સુધી સ્વામી બોલે, સ્વામી ક્લિક ના થયું. સ્વામી કે આપણે આ આપણે આપણે વિદ્યાનગરથી આપણે આવ્યા છીએ, વિદ્યાનગરથી પહેલાં. એટલે ધર્મચરણ સ્વામી ઓ ભગવત સ્વામીની વાત, હા કે બોલાવો કે છે ને. એટલે પછી ધર્મચરણ સ્વામી બોલાવે, સ્વામી બોલાવે છે. અને પછી અંદર બેઠા ને એમને જે કામ હતું એ સ્વામી સાથે ડિસ્કસ થઈ ગયું અને બધું પૂરું થઈ ગયું. અને પછી સ્વામી બીજા કામમાં પરોવ્યા, અને પછી સ્વામી ઊભા થઈને ટાઈમ થયો એટલે બાથરૂમમાં જઈને આરામમાં જવાના હતા. રાત્રે 10:25, 10:30 થયા છે. તો સંતો ત્યાં ઊભા, એમાં ધર્મચરણ સ્વામી આખો આ પ્રસંગ ભગવતચરણ સ્વામીને કહ્યો. બાપા અંદર બાથરૂમમાં હતા ના, સ્વામી ત્યાં હતા ને. ધર્મચરણ સ્વામી આખો પ્રસંગ ભગવત સ્વામીને કહ્યો કે તમે એમ કહો છો કે સ્વામી સાથે તમે બહુ આનંદ કરો ને આ બધી સખા ભાવ છે, પણ સ્વામી તમારું નામ ભૂલી ગયેલા. તો કે શું વાત કરો છો? કે સ્વામી આવું બોલતા હતા, પેલા ભાઈને બોલાવો ને, પેલા ભાઈને બોલાવો ને. હજી સાધુ બોલ્યા તો આપણે કંઈક અંદાજે પેલા ભાઈને બોલાવો ને કહે છે. અને કે બે વખત મેં આમ યાદ કરવાનો પ્રયત્ન કર તો યાદ ના આવે, પછી તોય નામ યાદ ના આવે તો ખાલી એટલું જ બોલે પેલા વિદ્યાનગરથી આવ્યા છે, બોલાવો કે છે આપણે મળવું. પછી મેં યાદ કર્યો ત્યારે સ્વામી બોલ્યા કે હા એને બોલાવો પટેલને. ભગવત સ્વામી ખરેખર એવું થયું કે છે? તો કે હા. શું કહો છો કે ખરેખર સાચી? તો કે હા ખરેખર આવું થયું. વાંધો નહીં કહે છે, હમણાં ઊભા થવા દે એટલે કહું છું. સ્વામી બધું કામ બામ આટોપી અને પછી એમ બાથરૂમમાં ઊભા જતા ને ભગવત સ્વામી એમ પાછળ ગયા. અને સ્વામી આવતા જોયો ને એટલે સ્વામી ઊભા રહ્યા. સ્વામી એમ કાન ઉપર જનોઈ ચડાવેલી હતી. હા, અને સ્વામીને ટેવ છે. એક પત્ર લેખન કે એમાં મુલાકાતમાંથી ઊભા થઈને જો આરામમાં જવાનું હોય ને તો એ તો આમ હાથ નાખીને જનોઈ હોદવા જ માંડે, આમ જનોઈ હોદવા જ માંડે. અને પછી બાથરૂમમાં પહોંચે ને બાણા, એ પહેલાં તો જનોઈ કાને ચડી ગયો હોય સ્વામીને, અમે એક બે આંટા માર લે. અને પછી એ ખાનગી હોય ને ઘણી વખત કોઈ સાધુ કે કોઈ કોઠારી ઉભા તો સ્વામી ખાન ઉપર જનોઈ ચડાવેલી હોય છે અને વાત કરતા હોય છે. ગોંડલમાં તો એક વખત જ્ઞાની સ્વામી સાથે એક કલાકની મીટિંગ કરીને ઊભા થયા તો આમ કરતાં કરતાં આ માળા કાને ચડાવી દીધી આમ સ્વામીએ. તો બધા હશે આજુબાજુ, તો સ્વામી બધાની સામે આમ જોઈએ, બધા હસે છે કેમ? તો બધા કોણ બોલે કે કાને તમે માળા ચડાવી છે? અને નાનચણ એક જ સેવક હતા આ બાજુ, એ આ બાજુ હાથ દઈને ઊભા છે, આ બાજુ જમણા બાજુ ખબર નહીં. તો બધા હસે. તો સ્વામી આજુબાજુ જોઈને કે કેમ હસો છો? પછી આ બાજુ ફૂલ જોયું ને એમને, ત્યારે એમને પેલું કાન તણાય ને, કાન તણાય એટલે ખબર પડી કહો આ તો મારી માળા ચડી ગઈ. પછી આમ ખાને ના ના કહીને પછી નોર્મલ થઈ ગયા. અને હી ઇઝ વેરી ક્લેવર ઇન હાઈડિંગ હિઝ એક્સપ્રેશન્સ. સ્વામી છે ને બધી રીતે એક્સપ્રેસ કરવામાં પણ બહુ ક્લેવર છે અને છુપાડવામાં પણ બહુ ક્લેવર છે. સ્વામી તરત આમ કાનો ચાલો માંડ્યા. એટલે એવા ઘણી વખત એમ તો સ્વામી આમ ઘરે આમ
જેનો ચડે એમ ચાલે ભગવત સ્વામી પાછળથી કે ઉભારો કે

0: એમ કે રીતસર સ્વામીનું ગાતરિયું આમ પાછળથી પકડ્યું કે ઉભારો કહે છે. સ્વામી કહે શું કે મારે તમને એમ પૂછવું છે કે મને ધર્મચરણે આવો પ્રસંગ કયો તે વાત સાચી? સ્વામી કહે તો હવે ખબર નહીં હું કંઈ કામમાં આવીશ ને એટલે આમ ખ્યાલચૂકમાં મને ખ્યાલચૂક રહી ગયો છે નામનો. તો કે તમે પણ વિચાર તો કરો કે આમ આમ સિરિયસ બોલે પણ અંદરથી એકદમ સખા ભાવ એમને એમ આનંદથી. તમે વિચાર તો કરો 1981નો સાધુ છું કે અને 71 સાલથી તમારી સાથે સેવા કરું છું. આજે આ મને 20-22 વર્ષ થયા, 90-91 સાલનો પ્રસંગ છે. આ મને 20-22 વર્ષ થયા કે અને તમે એક મારું નામ ભૂલી જાઓ છો. તે તમને આ એક નામ અમારા યાદ રહેતા નથી તમારા માટે સાધુ થયા તો હોય તો તમે અમારું કલ્યાણ કેમ કરશો કે સુરા ખાતરે પેલું પૂછે ને સેમ ક્વેશ્ચન કે ચોઈણી પહેરતા નથી આવડતું કલ્યાણ શું કરશો? અને સ્વામી ના પૂછ્યું કે નામ યાદ નથી કલ્યાણ શું કરશો? અને સ્વામી તે વખતે એક પગ બાથરૂમમાં મૂકી ગયો હતો અને સ્વામી આમ કેફથી ફર્યા આમ ગોળ. અને જે રીતે મહારાજે આમ ચપટી વગાડી હતી એ જ અદા સ્વામી આમ ગોળ ફરીને ચપટાડી ગયા. સાંકે પટેલ કલ્યાણ તો આમ કરી નાખશું એમાં શું મોટી વાત છે કે આમ સાહજિક. પછી બાણું બાણકીને અંદર બાથરૂમમાં ગયા સાંકે કલ્યાણ તો આમ કરી દેશું એમાં શું મોટી વાત છે. અતિ સાહજિક એમ આપણું કલ્યાણ તો હા 1-2-3 ચપટી પૂરું થયેલું જ છે, કન્ફર્મ છે. પણ હવે એ રાજી થાય એવી રીતે સર્વ પ્રકારે હા બસ એ શબ્દ એ ટોપ આવ્યો શબ્દ શું હા હખણા રહેવાનું એ શબ્દ પ્રોપર આવી ગયો કે રાજી થાય એમ સર્વ પ્રકારે હખણા રહેવાનું. અને એમાં બધું આવી ગયું ને હવે એનું નિરૂપણ જરૂર નહીં ને હખણા રહેવાનું એમાં બધું આવી ગયું ને દેશી ભાષામાં. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે જેવા શ્રીજી મહારાજ હતા એમનું વ્યક્તિત્વ અનેક પ્રકારે આપણે જોયું એવા જ આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ છે. એવું જ અલૌકિક અને દિવ્ય એમનું વ્યક્તિત્વ છે. એ સ્વરૂપ આપણને યથાર્થ સમજાય એમની કૃપાના અધિકારી થઈ શકીએ. એમનું અપાર પ્રેમ આપણી ઉપર છે એની આપણને પ્રતીતિ આવે અને એ દાવે આપણે બધા સુખે મહારાજના અક્ષરધામને આને આ દેહે પામી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: તાજેતરમાં જ પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હીની અંદર જે યોગીજી મહારાજના સંકલ્પ મુજબ ભવ્ય અક્ષરધામનું ખાતમુહૂર્ત કર્યું છે અને એ ખાતમુહૂર્ત પ્રસંગે સારંગપુરના ઘણા બધા સંતોએ જુદા જુદા શ્લોકો ને કાવ્યો એ લખીને ત્યાં આગળ સ્વામીશ્રી આગળ મોકલાવ્યા હતા, જેમાંનું એક કીર્તન એનું અત્યારે હું ગાન કરું છું. એ જે અક્ષરધામ જેનું નિર્માણ કાર્ય હવે શરૂ થયું છે એ અક્ષરધામને અનુલક્ષીને જ આ કીર્તન એ બનાવવામાં આવ્યું છે, જેના શબ્દો છે યુગો યુગો સે તપ કરતી યે ધન્ય હુઈ કાલિંદી આજ તટ પર અક્ષરધામ બનાતે અક્ષર પ્રમુખ સ્વામી મહારાજ. આપ સર્વે પણ એ કીર્તન એ ઝીલશો.

આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય, કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી, સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો, શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણુ પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો, નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જવંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા ને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીયાન સ્વામી એમની વાતો જ્યાં સંગ્રહાયેલી છે, પહેલા પ્રકરણની 270મી આ વાત છે. સ્વામી કહે છે કે શ્રીજી મહારાજ તો આ સત્સંગમાં 30 વર્ષ રહ્યા, એટલે કે 18 વર્ષની ઉંમરે લોજમાં પધારીને દીક્ષા ગ્રહણ કરેલી, ત્યારથી 49 વર્ષની ઉંમર સુધી પોતે આ સત્સંગમાં વિચરણ કર્યું, એટલે કે લગભગ 30 વર્ષ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે. સામાન્યતઃ પેઢીની વાત આવે એટલે આપણને સહેજ એવો અંદાજ મંડાય કે ગુણાતીયાન સ્વામીએ પ્રથમ પેઢી એમ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ ને આજે પ્રમુખ સ્વામી મહારાજ, એ ભગવાન સ્વામિનારાયણની 5મી પેઢી છે. આજે સવારે અરુણકુમાર અમને લેવા માટે આવેલા, એમની ને પાછળ કારની પાછળ નંબર પ્લેટમાં M5SNS એવું લખેલું છે કે મહારાજનું 5મું સ્વરૂપ શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસ, SND એવું લખેલું છે. એટલે કેફથી અમને બતાવતા હતા. એટલે આપણી સામાન્યતઃ સમજણ છે કે ભગવાન સ્વામિનારાયણની આ 5મી પેઢી છે. યોગીજી મહારાજ જ્યારે એક વખત આ વાતનું નિરૂપણ કરતા હતા ત્યારે મુંબઈમાં વજુભાઈએ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપ તો 4થી પેઢી કહેવાઓ, અને એવી રીતે આ 10-20 પેઢીનું લખ્યું હશે એ તો હમણાં પૂરી થઈ જશે, પછી કલ્યાણનું શું? મહારાજ તો પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વી ઉપર પધાર્યા અને હજારો ને લાખો જીવોનું એમને કલ્યાણ કરવું છે, અને આમ 10-20 પેઢી આમ પૂરી થઈ જાય તો પછી અક્ષરધામનું શું? ત્યારે યોગીજી મહારાજ એકદમ પોતાની લાક્ષણિક શૈલીમાં માથે હાથ મૂકીને ઘસતા ઘસતા બોલ્યા કે ગુરુ, જેમ તમે ગ્રહસ્થ લોકમાં પેઢી સમજો છો એમ આ પેઢી નહીં સમજવાની, આ તો અલૌકિક પેઢી છે. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી એક જ પેઢી ચાલે, એટલે જે આ 1લી જ પેઢી છે મહારાજની. આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી હજી 1લી જ પેઢી કહેવાય, એટલે એવી 10-20 પેઢી ચાલશે. ત્યારે બધાને સભામાં એમ થયું તો વાંધો નહીં, મેળ પડી જશે. એટલે આવી રીતે એક વિશેષ અર્થ યોગીજી મહારાજે કરેલો, એટલે આપણે ખૂબ જ સિક્યોર્ડ ને ઇન્શ્યોર્ડ છીએ કે આપણે તો ત્યાં સુધીમાં મહારાજના ધામની સારી રીતે પ્રાપ્તિ થશે. પણ આવી રીતે સાધુ રૂપે 10-20 પેઢી રહેશે એ વાત અહીંયા ગુણાતીયાન સ્વામીએ કરી છે. મહારાજે પણ પોતે વચનામૃત પ્રથમનું 21મું છે એમાં વાત કરી કે અક્ષરના 2 સ્વરૂપ છે. એક તો ધામ રૂપે અક્ષર છે એ ભગવાનને અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યું છે, અને બીજું જે મૂર્તિમાન અક્ષર છે એ મહારાજની સેવામાં છે. 50 વચનામૃત પછી ગઢડા પ્રથમના 71મા વચનામૃતમાં મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતાનું સમગ્ર ઐશ્વર્ય, દિવ્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનું અક્ષરધામ તે સહિત જ પધારે છે. આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. તો આ 2 વચનામૃતના આધારે જ્યારે આપણે જોઈએ છીએ કે આ મૂર્તિમાન અક્ષર છે
અને જે અક્ષરધામને સાથે લાવ્યા એ આ મૂર્તિમાન અક્ષરને સાથે લાવ્યા છે અને એ આ ગુણાતીયાન સ્વામી છે એ વાત મહારાજે અનેક પ્રસંગે પરમહંસોના હરિભક્તોને કરેલી. અને પરંપરામાં પણ આપણે જાણીએ છીએ અને ગુણાતીયાન સ્વામી મૂળ અક્ષરનો અવતાર છે એ પ્રસંગો ઘણા બધા આપણે જાણ્યા છે. તો અક્ષર છે એ સાધુરૂપે મહારાજની સાથે છે એ વાત આપણને બહુ સ્પષ્ટ છે અને એ જ પરંપરા અત્યારે આપણે ચાલે છે. અને એ સંતનો મહિમા મહારાજે વચનામૃતમાં પાને પાને લખેલો છે કે એ જે મૂળ અક્ષર મૂર્તિ છે એ સાધુરૂપે એ મહારાજની પરંપરા ધરી રહ્યું છે એ વાત મહારાજે વચનામૃતમાં એ સંતના મહિમા દ્વારા આપણને કહી છે. મહારાજે પહેલી જ વાત પ્રથમના 27માં વચનામૃતમાં કરી છે. મહારાજે કહ્યું કે આવા જે સંત છે એના નેત્રમાં જોનારા ભગવાન છે, માટે તો આ બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એમ એ સંતને એમના પગમાં ચાલનારા ભગવાન છે, માટે એ સંત તો આ બ્રહ્માંડના સર્વે જીવોના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. એમ વાત કરતા મહારાજ કહે છે એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. હવે ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે સ્થૂળ દ્રષ્ટિએ નહીં, કદાચ અંધ હોય અને હાથ ફેરવે આશીર્વાદ આપે કે જળ આપે અને દેખતા થઈ જાય એવું પણ બને, પણ ઇન્દ્રિયોમાં પ્રકાશ એટલે એમાંથી માયિક ભાવ ટાળી અને બ્રહ્મ ભાવ ભરી દે એ ઇન્દ્રિયોમાં પ્રકાશ કર્યો કહેવાય. પ્રથમના 51ના વચનામૃત પ્રમાણે કે પછી એના ઇન્દ્રિયો એ ભગવાન અને સંત સન્મુખ જ વર્તે એવો પ્રકાશ આવા સંત કરી શકે છે. 10 જ વચનામૃત પછી ગઢડા પ્રથમના 37ના વચનામૃતમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખાવતા થકા મનમાં બીએ છીએ, અને આવા સંતના દર્શને કરીને તો અનંત પતિત જીવોના ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. તો જો આવો સંતનો મહિમા વચનામૃતમાં પણ લખ્યો છે. ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત, અંત્યનું 26મું વચનાવ્રત. અંત્યના 27મા વચનાવ્રતમાં મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો, અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ. તો આટલો બધો મહિમા વચનામૃતમાં સંતનો મહારાજે લખ્યો છે, એ જે અક્ષરધામ મૂર્તિમાન લાવ્યા એ સંત રૂપે છે એનો મહિમા લખ્યો છે. અને મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કહ્યું કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આટલો બધો મહિમા મહારાજે આ સંતનો ગુણાતીત સત્પુરુષનો આ વચનામૃતોમાં લખેલો છે એટલે આપણને એ વાતની પ્રતીતિ આવે કે મહારાજ આ સંત દ્વારા હંમેશા પૃથ્વી ઉપર પ્રગટ છે. અને પોતે આ પૃથ્વી ઉપર પધાર્યાના જે 6 હેતુઓ બતાવ્યા એમાંનો 6ઠો હેતુ મહારાજે કહ્યો કે મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા હું પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ. અને એવી રીતે આપણે જોઈએ છીએ કે આ ગુણાતીત સત્પુરુષ દ્વારા હંમેશા પોતે પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. અને ગુણાતીયાન સ્વામીએ પોતે પણ આ બધી વાતો ઘણી વખત કરી છે. સ્વામીએ લખ્યું કે આ તો મહારાજ આ લોકમાં પધાર્યા તે ભેળા આ સાધુ આવ્યા છે, બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં. સ્વામી એવું પણ બોલ્યા કે જેને મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના બે પગ અક્ષરધામમાં. એટલી બધી વાતોનો એટલો બધો મહિમા ગુણાતીયાન સ્વામીએ પણ સ્વમુખે કહેલો છે એટલે આપણને એમ વાતની પ્રતીતિ બેસે છે કે આવા સંત દ્વારા મહારાજ હંમેશા પ્રગટ છે. અને આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, એમનું કાર્ય, એમની વિચારધારાથી માંડીને એમના વર્તન સુધી બધું જોઈએ ત્યારે આપણને પ્રતીતિ આવ્યા વગર રહે નહીં કે આ સાક્ષાત મહારાજનું જ સ્વરૂપ છે. શ્રીજી મહારાજ જ એમના અંગોંગમાં રહીને કાર્ય કરે છે, નહીં તો આવી દિવ્યતા, આવું ઐશ્વર્ય, આવો પ્રતાપ, આવું સામર્થ્ય, આટલું બધું લોકાર્ષણ એ બધું હોય નહીં. લોકો પ્રત્યે, લોકોનું સ્વામી પ્રત્યે આટલું બધું આકર્ષણ હોય નહીં, પણ એ જોતા આપણને પ્રતીતિ આવે છે કે એમાં મહારાજ અખંડ રહ્યા છે. અને સ્વામીશ્રીએ પણ ઘણી વખત વાત કરી છે. એક વખત સારંગપુરમાં હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા પધાર્યા, વિદાય વેળા હતી અને સ્વામીશ્રી ત્યાંથી અમદાવાદ પધારવાના હતા અને પછી મુંબઈ થઈને અહીંયા પરદેશ આવવાના હતા. સહેજે બધા સંતો સ્વામીશ્રીની સાથે મંદિર ઉપર દર્શન કરવા માટે સાથે જતા હોય તો સ્વામી આમ દર્શન કરતા હતા. તે વખતે જનમંગલ સ્વામી
એ ત્યાં કઠેડા પાસે ઊભેલા સ્વામી આમ મૂર્તિના દર્શન કરતા હતા, આમ ગોળ ફરીને સ્વામીની સન્મુખ જોતા હતા, અને જનમંગલ સ્વામી સાથે સહેજે આમ સ્વામી રમૂજ કરતા હોય ને એમને પણ આમ સખાવાવ એટલે આમ સ્વામી દર્શન કરતા કરતા આંખના ઈશારાથી જનમંગલ સ્વામીને આમ કહ્યું આમ કે ભગવાન તરફ જોવો એમ. એ જનમંગલ સ્વામી તો જાણે કંઈ સાંભળ્યું કંઈ જોયું જ નથી, ઈશારામાં સમજ્યા જ નથી, આમ સામું સામું જોઈ રહ્યા હાથ જોડીને આમ ટેકો દઈને ખભાથી. ફરી વખત સ્વામી આમ હાથથી ઈશારો કર્યો પછી આમ આમ, તો જનમંગલ સ્વામી આમ ડોકવો લઈને સામું સામું જોઈ રહ્યા. ત્રીજી વખત પછી સ્વામી આમ બોલ્યા, સ્વામી કે જનમંગલ આમ ઠાકોરજી પેલી તરફ છે પેલી બાજુ જુઓ. એ જનમંગલ સ્વામી આમ એકદમ લમણે હાથ દઈને કે એ તો પછી છે જ, કાયમ ઊભા હોય છે સવારથી સાંજ સુધી, તમે જતા રહેવાના છો, એ ઊભા જ હોય છે સવારથી સાંજ સુધી, તમે જતા રહેવાના છો. કે તો સ્વામી એકદમ હસતા હસતા કે જનમંગલ તમે તો કથાકાર છો, જ્ઞાની છો, અને જ્ઞાની થઈને જુદું કેમ પાડ્યું કે એ રહેવાના છે ને અમે જતા રહેવાના છે, બે એક જ છે, બે સાથે જ રહે છે ને સાથે જ ફરે છે. એવો મહિમા સ્વામીએ તે વખતે સ્વમુખે કહેલો કે બે સાથે જ છે અને બે સાથે જ ફરે છે, તમે જુદું પાડશો જ નહીં. એટલે સ્વામીશ્રીના સ્વમુખે પણ ઘણી બધી વખત આપણે આ બધી વાતો સાંભળેલી છે. મહારાજ જેમ સ્વમુખે મહિમા કહેતા એમ સ્વામીશ્રી પણ સ્વમુખે મહિમા કહે છે ત્યારે આપણને એ મહારાજ એમના દ્વારા પ્રગટ છે એ વાતની પ્રતીતિ આવે. કારણ કે જ્યારે વ્યક્તિ પોતાનો પરિચય આપે ત્યારે જ આપણને સહેજે ખ્યાલ આવે ને. લોકમાં જેમ રિવાજ છે કે આપણે કોઈને મળીએ અને આપણને એમ લાગે કે આ વ્યક્તિ પાસેથી મને કંઈક કામ મળે એમ છે, અથવા તો કંઈક બિઝનેસ મળે એમ છે, આપણે તરત વિઝિટિંગ કાર્ડ એમને આપીએ, એમ આપણું નામ હોય, ટેલિફોન નંબર હોય, આપણું ઈમેલ એડ્રેસ હોય, એ બધું આપણે આપી દઈએ છીએ, સહેજે સંપર્ક થઈ શકે એની માટે. પણ એ કાર્ડ વાંચીએ ત્યારે આપણને ખબર પડે કે આ તો માણસ આપણા જેવા જ દેખાતા હતા, પણ આ તો મોટા વાઇસ પ્રેસિડેન્ટ છે, આ તો મોટા સીઈઓ છે, એવું આપણને ત્યારે ખ્યાલ આવે. એમ આવી રીતે સ્વમુખે જ્યારે ભગવાન અને સંત પોતાનો પરિચય આપે ત્યારે આપણને વિશેષ પ્રતીતિ બેસતી હોય છે, નહીં તો આપણને તો આપણા જેવા જ લાગતા હોય છે. આપણને એમ થાય કે આપણા જેવા જ છે, પણ એ આપણા જેવા નથી. શ્રીજી મહારાજ એક વખત ત્યાં કચ્છ પ્રદેશમાં માંડવી પધાર્યા અને સભામાં આવી રીતે સાંજે કથા વાર્તા કરતા હતા. સંતો હરિભક્તો બધા બેઠા હતા અને તે વખતે ત્યાં હરબમજી સુથાર અને એમના બધા સાથેના બધા હરિભક્તો લગભગ 30 ગાંવની મજલ કાપીને પદયાત્રા કરીને આવેલા. 30 ગાંવ એટલે એક ગાંવ એટલે લગભગ 3 કિલોમીટર થાય, 90 કિલોમીટરની પદયાત્રા કરીને આવ્યા હશે. એક કે બે રાત કદાચ ક્યાંક રોકાણા પણ હશે અને આવ્યા અને મહારાજને સભામાં દંડવત કર્યા. મહારાજે સામું જોયું જ નહીં. ફરી વખત બધા હરિભક્તો નજીક આવીને મહારાજનો ચરણ સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહારાજ આમ બીજી તરફ જોઈને કથા વાર્તા ચાલુ રાખી. ફરી વખત જે ડિરેક્શનમાં મહારાજ જોતા હતા તે બાજુ ફરી બધા હરિભક્તો ફરી વખત મહારાજની આમ દ્રષ્ટિ મેળવવા માટે તે બાજુ આવ્યા. તો ફરી વખત મહારાજે બીજી બાજુ દ્રષ્ટિ ફેરવી લીધી અને એ બાજુ જોઈને કથા વાર્તા કરવા માંડ્યા. ત્યારે હરબમજી સુથાર એકદમ મહારાજની સન્મુખ ઊભા રહી ગયા અને મહારાજને વાત કરી, મહારાજ તમે અમારા દાખલા સામે તો જુઓ, અમે 30 ગાંવ એ કાપીને પદયાત્રા કરીને બધા હરિભક્તો નાના મોટા ભાઈ ભાઈ આવ્યા છે, આપ કૃપા દ્રષ્ટિ તો કરો. અને ફરી વખત બોલ્યા કે અમારા દાખલા સામે તો મહારાજ જો. આ શબ્દ બીજી વખત સાંભળ્યો એટલે મહારાજ એકદમ હસવા માંડ્યા અને મહારાજ બધા સભાજનોને સંબોધીને કે આ હરબમજી એક 30 ગાંવ ચાલીને આટલેથી હજી અહીંયા આવ્યા, એમાં તો અમને સંભળાવી દીધું કે અમારા દાખલા સામે તો જુઓ. એ હરબમજીને એવો ભાવ નહોતો પણ સહેજ આ એક વાર્તાલાપનો એક શબ્દ પ્રયોગ છે કે એટલામાં તો અમને સંભળાવી દીધું મહારાજ કે અમારા દાખલા સામે તો જુઓ, અને અમે તો ઠેઠ અસ્ત આવરણ પાર અક્ષરધામમાંથી આવ્યા છીએ, અમે કોઈ દિવસ હરિભક્તને એમ કીધું નથી કે અમારા દાખલા સામે તો તમે જુઓ, અમે ઠેઠ ત્યાંથી આવ્યા છે એ અમે તો કોઈ દિવસ કીધું જ નથી કે અમારા દાખલા સામે તમે જુઓ. અને પછી મહારાજે બધા હરિભક્તોને ખૂબ રાજી થઈને આશીર્વાદ આપ્યા, બધા સભામાં બેઠા અને મહારાજે બધી પ્રાપ્તિને મહિમાની ખૂબ બધી વાતો કરી કે આવી રીતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિએ તમને સાક્ષાત મળ્યા છે, માટે એમને સેવા ભક્તિએ કરીને રાજી કરવા. આ બધી વાતો મહારાજે સભામાં કરી. પણ આવા અનેક પ્રસંગે મહારાજ પોતે પોતાનો મહિમા, પોતાનો પરિચય એ પોતાના મુખે આપતા જેથી આપણને વિશેષ પ્રતીતિ આવે. 1992માં જ્યારે યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણે ઉજવતા હતા, એ આખા વર્ષ દરમિયાન અનેકવિધ બધા કાર્યક્રમો થયેલા. એમાં યોગીજી મહારાજના જે બધા મહિમાના ભજનો એ દુલાભાયા કાગ ને બધા અન્ય કવિઓએ બનાવેલા છે એના સંપુટ પણ તૈયાર કરવાના હતા. એટલે મુંબઈમાં ત્યાં રેકોર્ડિંગ કરવું એવું નક્કી થયું એટલે યોગીચરણ સ્વામી અને બધા સંતો ત્યાં મુંબઈ હતા
અને એ લોકોને એમ થયું કે આપણે સારામાં સારું રેકોર્ડિંગ થાય એટલે બહાર એકદમ પ્રોફેશનલ સ્ટુડિયોઝમાં આપણે રેકોર્ડિંગ કરાવીએ. એટલે ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે, જ્યાં બધા બોલિવૂડના પણ બધા હિન્દી મૂવીઝના રેકોર્ડિંગ, ઘણા બધા સોંગ્સના ત્યાં થતા હોય છે, અને મોટા મોટા આર્ટિસ્ટ બધા આવતા હોય છે. એમના માલિક દામન સૂદ, એમનો એપ્રોચ આપણા સંતોએ કર્યો અને કહ્યું કે આવી રીતે અમારે આ તૈયાર કરવું છે, અને આખો પ્રોજેક્ટ એમને બતાવ્યો. સહેજે પહેલાં એમના મનમાં એમ થયું કે આ તો શું બધા સંતો છે, શું ગાશે, અને આમ આ બધો પ્રોજેક્ટ કેવો હશે, પહેલાં ચાલો કોઈને મારી ફી પણ નહીં પોસાય, જેમ પ્રોફેસર ફ્રિજને પહેલી વખત અક્ષય મુનિ સ્વામીને જોઈન થયેલું એવું કે આ સંસ્થાને મારી ફી નહીં પોસાય, એમ આવી રીતે એમને મનમાં એવું થયું. પણ પછી બધું રેકોર્ડિંગને બધું શરૂ થયું અને આપણે સંતોનો અવાજ સાંભળ્યો અને સંતોને બધાને ગાતા વગાડતા સાંભળ્યા, બહુ જ રાજી થઈ ગયા. એટલે યોગીચરણ સ્વામીને બધા સંતો એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ એ મુંબઈમાં છે, અમારા ગુરુ છે, એમના આશીર્વાદથી બધા સંતો આવી રીતે નાની મોટી સેવા બધી જો કરતા હોય છે, તો તમે આવો એકવાર, એમના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય. એટલે એમને કહ્યું કે સાર હું આવીશ, મારી અનુકૂળતાએ હું ચોક્કસ આવી જઈશ. અને એક દિવસ એમનો ફોન આવ્યો કે હું હમણાં આવું છું, એટલે સાંજના સમયે આવ્યા. અને તે જ વખતે આમ સ્વામી સાયમ ભ્રમણ કરતા હતા, મુંબઈમાં ત્રીજા માળે વોકિંગ કરતા હતા. ત્યાં એ આવ્યા એટલે યોગીચરણ સ્વામી એમને મળ્યા અને એમને મનમાં એમ હતું કે અત્યારે તો સ્વામી વોકિંગ કરે છે, પછી આસન કરશે અને પછી મળાવશું, અને વળી આમને એક બાજુ જવાની ઉતાવળ હતી અને મોટા માણસને પહેલી જ વખત મંદિરે આવેલા. એટલે યોગીચરણ સ્વામી બધા હરિભક્તોમાંથી સહેજ આમ આગળ જઈ અને સ્વામી બાબા પાસે જઈને વાત કરી વોકિંગ વખતે જ, કે સ્વામી આવી રીતે મેં આપને વાત કરેલી, એ અચાનક અત્યારે આવી ગયા, એટલે આપ ખાલી દર્શન અને આશીર્વાદ આપી દેજો અને પછી ફરી વખત શાંતિથી મળવા માટે બોલાવશું. સાં કે વાંધો નહીં, બોલાવ. અને સાંઈ ચાલુ વોકિંગ એ ઊભા રહે એટલે આમ થોડું હાંફતા હતા. એ નજીક આવે એટલે યોગીચરણ સ્વામી બધો પરિચય આપ્યો, એમની સેવાઓ વિશે વાત કરી, સ્વામી બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા. અને આમાં મોટા માણસોને જેમ ટેવ હોય કે પોતાનું વિઝિટિંગ કાર્ડ તરત આપે, એટલે એમને ખિસ્સામાંથી પોતાનું વિઝિટિંગ કાર્ડ કાપીને સ્વામીને આમ હાથમાં આપવા માટે આમ હાથ લંબાવ્યો આમ. એટલે સ્વામી આમ સહેજે નમ્રતા વિવેકની દ્રષ્ટિ સ્વામી આમ હાથ લંબાવી લેવા માટે વચ્ચેથી યોગીચરણ સ્વામી લીધું કે ઓકે, એમ કે એમના હાથમાંથી વચ્ચેથી લીધું. હવે સ્વામી એકદમ શાર્પ છે એકદમ. એ દરમિયાન સ્વામીએ પણ કોઈ પાર્સલને ઈશારો કરી રાખેલો આમ પ્રસાદના બોક્સનો, અને સ્વામી આવી બધી ક્રિયામાં બહુ જ શાર્પ છે. એમ વ્યક્તિગત મુલાકાતમાં બેઠા હોય અને હરિભક્તો સાર બપોર સાંજ એમને મળતા હોય, ત્યારે કોઈને કંઠી પહેરાવી હોય તો આમ હાથ લાંબો કરે ને તરત હાથમાં ટોટી કે કંઠી આવી જવી જોઈએ. એ જો એમની મૂવમેન્ટ કોન્સ્ટન્ટ ચાલુ હોય, જો આવી નહીં ને તો તું બદલાઈ જા, બીજાનું બોરા અહીંયા કહી જ દે, મોઢે કહી જ દે, તું બદલે જ ઉભો રહી જા, બીજો કન્ટિન્યુઅસ મુવમેન્ટ. આ તો પછી જાહેરમાં એક ખાનગી કરી દઈએ કે પછી આમ પ્રસાદ માગે ને તો આમ આમ હાથ આમ લાંબો કરે ને સ્વામી વ્યક્તિગત, ત્યારે તમારે એમની ફિંગર પોઝિશન્સ જોવી પડે. એ ટોટી માગે તો ટોટી આમ તો પડી હોય છે અત્યારે તો પહેલાં, પણ આમ કંઠી માગે છે, પ્રસાદનું બોક્સ માગે છે, બ્રોશર માગે છે, તરત આપણને ખબર પડવી જોઈએ એની ફિંગર મુવમેન્ટ જોઈએ. આપણે એમ પૂછવાનું સાંઈ શું પૂછ્યું એટલે ગયું, ફેલ, રિજેક્ટ, કાર્યક્રમ પૂરો. એ તરત આમ હા ફિંગર મુવમેન્ટ્સ પરથી પકડેલી ચોકડી. આ તો અમારે એક અમેરિકાની ફેમિલી શિબિરનો એક સંદર્ભ ચાલુ થયો ચોકડી એટલે જોવું પડે. એટલે કે આમ બ્રોશર માંગ્યું કે કંઠી માંગ્યું આમ થોડું બોલે ખરા, પણ કદાચ આપણને એમ ઘોંઘાટમાં સંભળાય નહીં તો જો આમ, પણ પ્રસાદનો ઈશારો કરે ને ત્યારે આપણને એમ થાય કે હાથ પોળો કરે એટલે પ્રસાદ આપણે આપણે હાથમાં તરત આપી દઈએ, પણ એમના અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે કેટલી જગ્યા છે માપીને નાનું કે મોટું પ્રસાદનું બોક્સ મૂકવું પડે. હા એમના ના ચાલે, બહુ જ શાર્પ છે. કઈ વ્યક્તિને પ્રસાદનું બોક્સ કેટલું આપવું ને કેવું આપવું ને એમાં બહુ શાર્પ છે. આમ હાથ હાથ કરે ને તો તરત ફ્લેશ ઓફ અ સેકન્ડમાં તમને ખબર પડી જવી જોઈએ કે નાનું પ્રસાદનું બોક્સ મૂકવાનું છે. જો આમ કર્યું તો મોટું મૂકો તો એકવાર લઈને આપી દે, પણ પેલો ગયા પછી આનો વારો પડી જાય. એટલે બીજું કંઈ બોલે નહીં, ખાલી એક વખત જોવે, અને આ તો ગુનાતી દ્રષ્ટિ છે, જોવે તો એ તમને ફાઉન્ડેશન લાવી નાખે, ખબર છે. પણ આ તો એમ કે સ્વામી આમ ઈશારો કર્યો, પેલા પાર્સદ છે ત્યાં મુંબઈમાં પ્રસાદનું બોક્સ લઈને આવે ને ઉપર રબર બેન્ડમાં ત્યાં પોકેટ કેલેન્ડર ફોલ્ડર છે ભરાવેલું હતું. એટલે સ્વામી એમને હાથમાં આપીને સ્વામી આમ હાથમાં લઈને તરત એમને આપ્યું આમ પ્રસાદનું બોક્સ. અને સ્વામી જોયું કે ઉપર પોકેટ કેલેન્ડર છે, એટલે ફરી એક નીચો હાથ બીજો મૂકીને પોકેટ કેલેન્ડર કાઢી લીધું. અને પછી સ્વામીએ એમને વાત કરી, આ મારું વિઝિટિંગ કાર્ડ. તો પેલા એ સહેજે આમ હાથમાં લઈને દામન સુધી અંદર જોયું કે આમાં નામ, ફોન નંબર, એડ્રેસ, મોબાઈલ ક્યાં છે, આમ જોવા માંડ્યા. આમ જોતા હતા ને આગળ પાછળ, સ્વામી એમના હાથમાંથી ફરી વખત લીધું ફોલ્ડર વાળીને, ઉપર મહારાજનો ફોટો હતો એની ઉપર આંગળી મૂકીને ફરી વખત વાત કરી, આ આ આ મારું વિઝિટિંગ કાર્ડ છે. એટલે ભગવાન એમના દ્વારા સાક્ષાત પ્રગટ છે
એવા અનેક પ્રસંગોએ સ્વામીશ્રીએ પણ વાત કરી છે. એટલે આ એક બહુ જ મોટી પ્રાપ્તિ આપણને થઈ કે મહારાજ અને સ્વામી આપણને આવી રીતે સાક્ષાત મળ્યા. એ આપણા બહુ જ મોટા ભાગ્ય છે, આપણા ભાગ્યનો તો કોઈ પાર ન કહેવાય. પણ બાળપણથી જ્યારે મહારાજના ચરિત્રો આપણે સરખાવીએ છીએ સ્વામીશ્રીના જીવન સાથે, ત્યારે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતની આપણને 100% પ્રતીતિ બેસે. મહારાજે નાનપણમાં જ્યારે ગૃહત્યાગ કર્યો ત્યારે કોઈના ઉપદેશે કરીને નહીં, કોઈ એવા સાંખ્ય સંબંધી દ્રશ્યો જોયા હોય અને ગૃહત્યાગ કર્યો એવી રીતે નહીં, એક પોતાના સ્વયં વિચારથી અને હજારો અને લાખો જીવોના કલ્યાણ માટે એ પોતે ગૃહત્યાગ કરેલો. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ કોઈના એવા ઉપદેશે કરીને નહીં, કોઈ એવા એ સાંખ્યના દ્રશ્યો જોયા હોય અને એવી રીતે ગૃહત્યાગ કર્યો એવું નહીં. સહેજે આમ પેલું સાપ છે ત્યાં કલી કાછલી ઉતારી કાઢે એમ સંસાર છોડીને પોતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવી ગયેલા. હવે તે વખતે તો બધા પાસેથી પૈસા ભેગા કરીને વડોદરા ક્રિકેટના સાધન લેવા માટે જતા હતા અને બધા છોકરાઓ પાસેથી જે 10 યુન 4 આણા 8 આણા રૂપિયો ઉઘરાયો હશે અને ક્રિકેટના સાધનો લેવા માટે વડોદરા જતા હતા. એટલે ટૂંકમાં આ ફંડ રેઝિંગ એમને પહેલેથી જ ફાવે છે. ફંડ રેઝિંગ પહેલાં તે વખતે 4 આણા 8 આણા ઉઘરાયા હશે, અત્યારે ધબ્બા મારીને 100,000 500,000 ચાલે છે. પણ ફંડ રેઝિંગને મોટા મોટા પ્રોજેક્ટ કરવા લોકો પાસે લોકોના પૈસાની લખણી કરીને એ નાનપણની એમની ટેવ છે. પણ એવી રીતે શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને ખૂબ શાસ્ત્રીજી મહારાજને એમના પ્રત્યે પણ અપાર હેત હતું. અને મહારાજ જ્યારે રામાનંદ સ્વામીને મળ્યા અને રામાનંદ સ્વામી પ્રત્યે એમને અપાર હેત, એમ સ્વામીશ્રીને પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અપાર હેત હતું. અને રામાનંદ સ્વામીને મળ્યા તે પહેલાં પણ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહી અને નીલકંઠ વર્ણીએ ત્યાં લોજના આશ્રમમાં બધી જ સેવાઓ કરી છે. એ છાણવાસી દૂ કરવું, પછી કોઈ માંદા સંતો હોય એના કપડાં ધોઈ દેવા ઇત્યાદિ ચોકા વગેરે, એ બધી જ સેવાઓ નીલકંઠ વર્ણીએ ખૂબ શ્રદ્ધાથી કરી અને આપણા સંપ્રદાયમાં સેવાનો આદર્શ એમને બેસાડ્યો. એમ સ્વામીશ્રીએ પણ પોતાની સાધક અવસ્થામાં બધી જ સેવા ખૂબ શ્રદ્ધાથી એમણે કરી છે. એક પણ એવી સેવા બાકી નથી કે એમાં એમણે આમ નિપુણતા ન મેળવી હોય, એટલી શ્રદ્ધાથી બધી એમણે સેવા કરી છે. 1988 સાલમાં સ્વામીશ્રી અહીંયા પરદેશ પધારેલા અને લગભગ 10-10.25 મહિનાની એ લાંબી ધર્મયાત્રા હતી, કદાચ એમના જીવનની લાંબામાં લાંબી ધર્મયાત્રા હશે. તો 1989 સાલમાં પછી મુંબઈ પધારેલા અને જોડી ઉત્સવ ત્યાં કરેલો, ત્યાંથી પછી અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાપીઠના મેદાનમાં એમનું ભવ્ય સન્માન સમારંભ હતો. અને તે વખતે મંચ ઉપર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બીજે દિવાન સાહેબ બિરાજમાન હતા, પાંડુરંગ આઠવલે એટલે કે સ્વાધ્યાય પરિવારના પોતે એક અગ્રણી ટ્રસ્ટી અને ખૂબ જ વિદ્વાન માણસ, અને એ ચીફ ગેસ્ટ તરીકે પ્રવચન કરતા એમણે વાત કરેલી સભાના અંતિમ ભાગમાં સ્વામીશ્રીના આશીર્વાદ પૂર્વે કે તમે બધા અત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજને આવા મોટા મંચ ઉપર ભવ્ય સિંહાસનમાં બેઠેલા જુઓ છો, તમે આજે આ પ્રમુખ સ્વામી મહારાજને મર્સિડીઝ કારમાં ફરતા જુઓ છો, તમે બધા અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સામે હજારો લોકો એમના દર્શન માટે બેઠા છે અને એમની જય બોલાવે છે તમે જુઓ છો, પણ એક પ્રસંગે મેં આ પ્રમુખ સ્વામીને કેવી રીતે જોયા છે એનું હું વર્ણન કરું છું. એમ કહીને બીજે દિવાન સાહેબે લગભગ 25,000 થી 30,000 એ સભાજનોની વચ્ચે આ પ્રસંગ કહેલો કે 1948 સાલમાં 1948 તે વખતે અમારા જ કુટુંબીજનમાં એક વ્યક્તિને ત્યાં સારંગપુર હનુમાનજીની માનતા હતી અને બધી એમનું કાર્ય પૂરું થયું એટલે ત્યાં માનતા છોડાવવા માટે અમે સારંગપુર ગયેલા. બપોરનો સમય હતો, બધી વિધિ તો પૂર્ણ કરી અને ત્યાં તો બધે રસોડું ને બધું બંધ થઈ ગયેલું ખ્યાલચૂકમાં, એટલે અમારે ત્યાં જમવાનું શક્ય બન્યું નહીં અને જમવાનો સમય ઘણો થઈ ગયેલો, બપોરે લગભગ 1:45 થઈ ગયેલા. એટલે અમને એમ થયું કે સામે અક્ષર પુરુષોત્તમનું મંદિર છે ત્યાં અમે જઈએ. એટલે ત્યાં પછી સારંગપુર ત્યાં અક્ષર પુરુષોત્તમ મંદિરે ગયા. 1:45 સમય હશે, મંદિરમાં કોઈ વ્યક્તિ નહીં અને વૈશાખ મહિનો હતો એટલે જબરદસ્ત તાપ હતો. અને મંદિરની પાછળ ગયા ત્યાં સામાન્ય બે ઓરડા જેવું હતું, ત્યાં એક બહુ નાનકડા સાધુ સુક લકડી એમની કાયા એ ઊભા પગે એક દિવાલની સામે બેઠેલા, ઢીચણ સુધી એમનું ધોતિયું ચડાવેલું હતું અને બાજુમાં એક તગારામાં એ ગાર માટીનું લીપણ હતું અને હાથ બોળી બોળી અને માટીનું આમ લીપણ એ દિવાલ ઉપર કરતા હતા. અમે ત્યાં નજીક ગયા એટલે સહેજે આમ અમારા થોડા ચાલવાનો અવાજ થાય એનાથી એકદમ પાછળ એમને જોયું અને અમને 4-5 પુરુષો અને વ્યક્તિઓને અમને જોયા એટલે સહેજ તરત ઊભા થઈને પોતાના કપડાં સરખા કર્યા અને પછી બહુ પ્રેમથી અમને હાથ જોડીને અમને કહ્યું કે જય સ્વામિનારાયણ. અને પછી એમનો એમને પરિચય આપ્યો, એમને નામ કહ્યું, અમે પણ કહ્યું કે આવી રીતે અમે અમદાવાદથી આવ્યા છે અને આવી રીતે અમારે માનતા હતી.
અમારા વાર્તાલાપ પરથી ને અમારા મુખ પરથી એ પારખી ગયા કે અમારે જમવાનું બાકી હશે. તરત અમને પૂછ્યું કે તમારે જમવાનું બાકી છે? એટલે અમે કહ્યું કે હા, ચલો મારી સાથે, એમ કહીને અંદર લઈ ગયા અને ત્યાં અમને કીધું કે અહીંયા બેસો. અને પછી બેસવા જતા હતા ત્યાં સુધીમાં તો અમને એમને આસન પાથરી આપ્યા. પછી અંદર જઈને એમને હાથ પગ ફરી વખત સારી રીતે ધોયા અને અમારી માટે થાળી વાટકો પ્યાલો અને ચમચી અંદરથી લઈને આવ્યા. એ સ્ટીલના થાળી વાટકા પ્યાલા અમને નીચે પાથરી આપ્યા. પછી વારાફરતી અમે કીધું કે લાવો, અમે તમારી સાથે મદદમાં રહીએ. તો કે ના, તમે બેસો, હું લઈ આવું છું. અંદરથી રોટલી, શાક, દાળ અને ભાત, ચાર વસ્તુ વારાફરતી લઈ આવ્યા અને રોટલી, એક એક રોટલી એમને ઉપાડી અને આમ વાળી અને પ્રેમથી અમારા થાળીમાં રોટલી મૂકી. પછી શાક મૂક્યું અને પછી અમને કીધું કે તમે જમો, હું જોઉં અંદર અથાણું કે પાપડ કંઈ હોય તો લેતો આવું. અમે જમવાનું શરૂ કર્યું એટલે અંદરથી અથાણું લઈને આવ્યા અને એક વાટકીમાં થોડું અથાણું હતું એટલે અમને થાળીમાં થોડું થોડું અથાણું એક એક ચમચી અમને મૂકી. પછી અમે જમવાનું શરૂ કર્યું એટલે અમારી સામે જે પલાઠી વાળીને નીચે બેસી ગયા. અમે બધા તો આસન ઉપર બેઠા હતા પણ એ તો એકદમ નીચે જ અમારી સામે બેસી ગયા. અને અમે જમ્યા ત્યાં સુધી લગભગ 15-20 મિનિટ સુધી એમણે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની મહિમાની અમને વાતો કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આવા સંત છે, આવો એમનો પ્રતાપ છે અને આવું એમનું કાર્ય છે. અમે જમી રહ્યા એટલે ફરી વખત અમને એમને પાણી પીરસ્યું અને પછી અમે હાથ ધોયા એટલે અમારી થાળી ઉપાડવા લાગ્યા. એટલે અમે કીધું કે ના, અમે જરા મૂકી દઈએ છીએ. તો કે ના, તમને ખ્યાલ નહીં, તમે બેસો. એટલે બધી થાળી ભેગી કરી અને ત્યાં ચોકડીમાં એ મૂકી આવ્યા. ફરી વખત હાથ ધોઈ આવ્યા, ત્યાં સુધીમાં અમે તો આસનો તો ઉપાડી લીધા હતા. અને પછી એ મુખવાસની એક આટલી ડબ્બી લઈને આવ્યા. ધાણાને દાણનો મુખવાસ હતો, એમાંથી થોડો થોડો પોતાના હાથમાં લઈ એના હાથથી જ અમને એ મુખવાસ જમાડ્યો. અને પછી અમને કીધું કે હવે શું કાર્યક્રમ છે. એટલે અમે કહ્યું કે અમારે નીકળવું છે, સાંજે અમારે કાર્યક્રમ છે, અમદાવાદ પહોંચવું છે. એટલે એમણે થોડો આગ્રહ રાખ્યો કે જો તમે હજી અડધો પોણો કલાક કદાચ રોકાવો તો હમણાં શાસ્ત્રીજી મહારાજ જાગશે તો આપને દર્શન થશે અને આશીર્વાદ મળશે. એટલે અમે કહ્યું કે અમારી પણ લાગણી છે પણ અમારે પહોંચવું પડે એવું છે, અમારે અમે મોડું થયું છે, કદાચ નહીં પહોંચીએ તો એક અગત્યનું કામ રહી જશે. એટલે અમને કીધું કે સારું, ફરી વખત આવજો, ચોક્કસ એકવાર દર્શન કરવા આવજો. એટલે અમારામાંથી 2-3 વડીલોએ કહ્યું કે અમે તો દર્શન કરેલા છે પણ 1-2 નથી કર્યા, ફરી વખત ક્યારેક દર્શન કરશું. એવો વાર્તાલાપ કરતાં કરતાં અમે ચાલતા હતા તો છેક ત્યાં અમારી ગાડી પડી હતી ત્યાં સુધી અમને વળાવવા માટે આવ્યા. અમે બધાએ પગમાં ચંપલ પહેરેલા, એમણે પગમાં ચંપલ નહીં પહેરેલા. એમનું ધોતિયું એક બાજુથી અહીંયા ઓટી પાસે કેડ પાસે ભરાયેલું હતું એટલે એક બાજુથી ઊંચું હતું અને સહેજે ચાલતા ચાલતા અમારી સાથે વાત કરતા હતા. બીજે દિવાન સાહેબે વાત કરી કે 2-3 વખત મને વિચાર આવ્યો કે આટલા તાપમાં તમે ઉઘાડા પગે બપોરે લગભગ 2:30-3 વાગે આવી રીતે, એમ મનમાં વિચાર આવ્યો પણ એટલો એકદમ સાહજિકતાથી ચાલતા હતા અને અમારી સાથે બધી વાત કરતા હતા. અમે ગાડી સુધી પહોંચ્યા ત્યારે એક વખત ગાડીનો દરવાજો ખોલવા માટે એમણે પણ હાથ લંબાવ્યો પણ એ પહેલાં અમે ગાડીનો દરવાજો ખોલી આગળને પાછળ 1-2 વ્યક્તિ અને પછી અમે બધા બેસી ગયા. પછી અંદર બેઠા એટલે ફરી વખત ખૂબ પ્રેમથી અમને હાથ જોડીને એમને જયસ્વાણ કર્યા અને પછી અમે ત્યાંથી ચાલ્યા. પણ અમે સારંગપુર મંદિરનો દરવાજો છોડ્યો ત્યારથી અમદાવાદ અમારા ઘરે પહોંચ્યા ત્યાં સુધી એ સાધુની નમ્રતા, એ સાધુનો વિવેક, એનો પ્રેમ, અમારા પ્રત્યેની એક લાગણી, એની આંખોમાં જે નિર્દોષતા હતી એના સિવાય બીજી વાત જ અમે ના કરી શક્યા. એક જ ચર્ચા અમારે રહી અને તે પછી પણ અનેક પ્રસંગે ઘણી બધી વખત અમે મળ્યા છીએ કુટુંબીજનો, પણ બધા ભેગા થઈએ ત્યારે ગમે તે પ્રસંગ હોય પણ એક વખત તો એ સાધુની અમારે વાત નીકળતી કે કેટલા પ્રેમથી આપણને જમાડ્યા અને કેટલો બધી એમનામાં નમ્રતા અને વિવેક આપણને એના દર્શન થયા. એ જે સાધુની હું વાત કરું છું એ આ પ્રમુખ સ્વામી મહારાજ પોતે, એ બીજે દિવાન સાહેબે સભામાં 1989ના સન્માન સમારંભમાં વાત કરેલી કે આ પ્રમુખ સ્વામી મહારાજ એટલે અત્યારે આવા ભવ્ય મંચ ઉપર બેઠા છે, આ ગાડીમાં ફરે છે અને આટલા લોકોનો એમના પ્રત્યે પ્રેમ છે, સમર્પણ છે, એ સ્વીકારવાનો એમને સમાજ તરફથી પૂર્ણ અધિકાર છે. જે વ્યક્તિએ પોતાનું જીવન આવી રીતે સેવામાં ગાડી કાઢ્યું હોય અને જેવામાં જે વ્યક્તિમાં આટલા બધા સદગુણો રહેલા હોય એ વ્યક્તિને સમાજ પ્રત્યેથી આટલો આદર અને માન એ મળવા જ જોઈએ અને એ સ્વીકારવાનો એમને અધિકાર છે, એમ કહીને એમણે વાત કરી અને પોતે ગળગળા થઈ ગયા. અને પછી ગોળ ફરીને એમને વાત કરી કે સ્વામી તમને આ પ્રસંગ યાદ છે? સ્વામી તો તે વખતે સભામાં બેઠાડા માળા ફેરવતા હતા અને સ્વામી આમ ડોકું હલાવ્યું. સ્વામી કે હા, મને યાદ છે. લગભગ એમને 40 વર્ષ જૂનો પ્રસંગ એ સભામાં કહેલો. સ્વામી કે હા, મને યાદ છે. કે અને પછી પ્રવચનની સમાપ્તિ પછી ફરી એક વખત ગળગળા થઈ ગયા અને સભા ઉપર ત્યાં સ્ટેજ ઉપર જ એમણે સ્વામીશ્રીના આસન પાસે જઈને એકદમ પંચાંગ પ્રણામ સ્વામીશ્રીને કરેલા. બીજે દિવાન સાહેબ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ અને આટલી મોટી વ્યક્તિ, આવા બુદ્ધિશાળી અને આવા એક મોટા સંપ્રદાયના ટ્રસ્ટી, પણ એમને સ્વામીશ્રીની આ છબી અંતરમાં ઉતરી ગયેલી. એટલે આવી રીતે જેમ નીલકંઠ વર્ણીએ એ લોજમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં ખૂબ શ્રદ્ધાથી અનેક પ્રકારની બધી સેવા
નાનામાં નાની સેવામાં પોતાનું મન પરોવીને અને મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીને રાજી કરેલા, તેમ સ્વામીશ્રીએ પણ ખૂબ શ્રદ્ધાથી એ શાસ્ત્રીજી મહારાજને સાધક પોતાની સાધક અવસ્થામાં સેવાએ કરીને રાજી કરેલા છે. સ્વામીશ્રી એક વખત ત્યાં ગોંડલમાં હતા અને સવારે શણગાર આરતી પૂર્વે ત્યાં ઘનશ્યામ મહારાજના શણગાર કરતા હતા. તે વખતે પૂજારીની સેવામાં લગભગ 2-2.5 મહિના સુધી સ્વામીશ્રી રોકાયેલા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તો તે વખતે લગભગ 24-25 વર્ષની હશે. શાસ્ત્રીમાં ત્યાં ગોંડલ પધાર્યા અને આરતી પૂર્વે દર્શન કરવા માટે અંદર પધાર્યા ત્યારે જોયું કે સ્ટૂલ મૂકી અને આ નાનકડા નારાયણ સ્વરૂપદાસ એ પોતે ઘનશ્યામ મહારાજનો શણગાર કરતા હતા. શાસ્ત્રી મહારાજ નજીક આવ્યા અને આમ ઘનશ્યામ મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત પ્રમુખ સ્વામી મહારાજના મુખારવિંદ સામે જોવે, ફરી વખત આમ જોવે, ફરી વખત આમ જોવે. 1-2 વખત આમ જોયું ત્યારે સ્વામીને એકદમ ખ્યાલ આવ્યો કે શાસ્ત્રી મહારાજ એકદમ નજીક આવીને ઊભા છે, એટલે એકદમ પોતે આમ નમ્રતાથી આમ જેસવણ કર્યા. અને સ્વામી શાસ્ત્રી મહારાજ કે ના આમ ઈશારો કર્યો એટલે પોતે આમ શણગારને કરતા તે ચાલુ રાખ્યું. પછી શાસ્ત્રીજી મહારાજ તે ઘનશ્યામ મહારાજ પાસે આવ્યા અને ઘનશ્યામ મહારાજના મુખારવિંદ ઉપર આમ 2 વખત હાથ ફેરવ્યા શાસ્ત્રીજી મહારાજે, અને પછી એ જ હાથ સીધા જ પ્રમુખ સ્વામી મહારાજના ગાલ ઉપર આમ ફેરવ્યા. અને પછી હસતા હસતા શાસ્ત્રીજી મહારાજ કે તારું અત્યારે લાંબુ મોઢું છે પણ હવે મેં હાથ ફેરવ્યો છે તો ઘનશ્યામ મહારાજ જેમ તારું મોઢું ગોળ થઈ જશે. એટલે અત્યારે જે આટલો ફોટોજેનિક ફેસ આપણને જોવા મળે છે પ્રમુખ સ્વામી મહારાજને, ફાઇનલ ટચ શાસ્ત્રીજી મહારાજનો છે. આમ છેલ્લું આમ શિલ્પકળામાં જેમ છેલ્લી આમ આમ ફર્સ્ટ ક્લાસ ટચ આપે ને એ શાસ્ત્રીજી મહારાજનો આપેલો છે. એટલે આટલો બધો ફોટોજેનિક ફેસ છે સ્વામીનો. ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો, એમની આંખ, એમના ચીક્સ, એમનું નાક, એમના હોઠ, એમની દાઢી એકદમ સપ્રમાણ આપણને દેખાય છે. આટલું બધી આમ નમણાશ જે દેખાય છે એ આ શાસ્ત્રીજી મહારાજનો ફાઇનલ ટચ. પણ એવી રીતે કેવી, આ તો કહેવાનું શું કે બધી જ પ્રકારની સેવા એમણે ખૂબ શ્રદ્ધાથી કરી. જ્યારે સંતો બધા પેલી પૂરણપોળી બનાવતા હતા અને સ્વામી કીધું કે લાવો હું પણ બનાવું, એમ પોતે પૂરણપોળી વણીને પછી આમ પ્રોપર શેકી, ત્યારે બ્રહ્મતીર્થ સ્વામીને બધા તો આમ માસ્ટર કુક કહેવાય એ બધા ખુશ થઈ ગયા, સ્વામી આટલી બધી પૂરણપોળી સરસ તમે શેકી શકો છો. એ સ્વામી એકદમ ખુમારીમાં હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજે એમને ગાદી નથી બેસાડ્યો, બધું શીખવાડ્યું છે, બધું શીખવાડ્યું છે, એમને મન ગાદી નથી બેસાડ્યો કે. એટલે હસતા હસતા પોતે વાત કરે પણ પૂરણપોળી પરફેક્ટ એમને શેકેલી, નહીં તો પૂરણપોળી તો અઘરી આઈટમ છે, બધાનું ટેસ્ટિંગ એમાં થઈ જાય. ઘણી વખત તો 2 રોટલીની વચ્ચે ખાલી પેલું ચોપડી જ દેતા હોય, પૂરણપોળી આખી આઈટમ જુદી થઈ જાય. એટલે આ એક માસ્ટર છે અહીંયા પ્રભોજ સ્વામી. એટલે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ પણ એ પૂરણપોળી બનાવી શકતા હતા. પણ આ કહેવાનું શું કે બધી જ સેવા એ ખૂબ શ્રદ્ધાથી એમણે કરેલી છે. એટલે સાધક અવસ્થામાં નીલકંઠ વર્ણીએ જેવી શ્રદ્ધાથી અનેક પ્રકારની સેવા કરી છે એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે પણ કરી છે. અને જ્યારે એ રામાનંદ સ્વામી પાસે નીલકંઠ વર્ણીએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે રામાનંદ સ્વામી એમનું નામ સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ એ 2 નામ આપ્યા. અને પછી પોતે વાત કરી કે હું તો ડુગડુગી વગાડનારો છું અને ખેલના ભજવનારા તો હવે આવી ગયા, એટલે કે મેં તો તમને બધાને મુમુક્ષુઓને ભેગા કર્યા સાથે અહીંયા આશ્રમમાં રાખ્યા, પણ હવે તમારા બધાનું કલ્યાણ છે એ આ નીલકંઠ વર્ણી છે, આ સહજાનંદ સ્વામી છે કરશે, એમ કહીને ખૂબ પોતે એ નીલકંઠ વર્ણી ભગવાન છે એવો મહિમા રામાનંદ સ્વામીએ કહ્યો. એમ શાસ્ત્રીજી મહારાજે પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને અક્ષરદેરીમાં ભાગવતી દીક્ષા આપી ત્યારે વખતે હરજીવનદાસ કોઠારીની ઈચ્છા હતી કે આપણે એમનું નામ નારાયણચરણ રાખીએ, અને એમણે સજેસ્ટ પણ કર્યું. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે નારાયણચરણ તો હમણાં જ બાલમુકુંદ સ્વામીની સાથે એ જૂનાગઢમાં સદગુરુ હમણાં જ થઈ ગયા, પણ આ તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે એટલે આપણે એનું નામ નારાયણ સ્વરૂપ રાખીએ. એવી વાત શાસ્ત્રીજી મહારાજે તે વખતે કરેલી. એટલે નીલકંઠ વર્ણીને દીક્ષા આપતી વખતે રામાનંદ સ્વામી એમના ભગવાનપણાની વાતો કરેલી, એમ શાસ્ત્રીજી મહારાજે પણ પ્રમુખ સ્વામી મહારાજને દીક્ષા આપી ત્યારે એમનામાં ભગવાન અખંડ રહ્યા છે અને એ જ સ્વરૂપ છે એ વાતો તે વખતે અક્ષરદેરીમાં કરેલી. અને રામાનંદ સ્વામી પાસે એ સહજાનંદ સ્વામીએ માગી લીધું કે તમારા ભક્તને જો થોડું પણ દુઃખ આવવાનું હોય તો એ મને આવે. કઈ કક્ષાનું? કે એમને કદાચ 1 રૂવાડે 1 કોટી અરે વીછી કરડ્યાનો વીછીના ડંખનું દુઃખ આવવાનું હોય તો મને રૂવાડે રૂવાડે 1 કોટી વીછી કરડ્યાનું દુઃખ આવે. તમારા હરિભક્તના નસીબમાં જો રામ પત્તર આવવાનું હોય એટલે કે ગરીબી આવવાની હોય તો એ મારે ભાગ્ય આવે, પણ તમારા હરિભક્ત છે અન્નવસ્ત્ર કરીને દુઃખી થાય નહીં. એવું રામાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે માગી લીધું એ આપણે વચનામૃતમાં પણ આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એમ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે ને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી 21 મે 1950 આંબલીવાડી પોળ ત્યાં અમદાવાદમાં તે વખતે
પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે માગી લીધું કે હું મારા દેહના છેલ્લા શ્વાસ સુધી આ તમારા સંસ્થા તમારી સંસ્થા સિદ્ધાંતને આપને વફાદાર રહું અને તમારા હરિભક્તોની સર્વે પ્રકારે ખેવના રાખી શકું એવા આશીર્વાદ આપજો. એટલે હરિભક્તોને એ યોગ અને ક્ષેમનું વહન એ રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામીએ જેમ માગી લીધેલું એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ શાસ્ત્રીજી મહારાજ પાસે હરિભક્તોનું સર્વ પ્રકારે શ્રેય કરી શકું અને થાય એ રીતનું વરદાન એમણે માગી લીધું છે અને શાસ્ત્રીજી મહારાજે ખૂબ રાજી થઈને એમને આશીર્વાદ આપ્યા છે. એટલે આજે પણ આપણને દેખાય કે સ્વામીશ્રી એવી રીતે કરી રહ્યા છે. તો આવી રીતે એ બાલ્યાવસ્થાથી માંડીને દીક્ષા સુધી જેમ નીલકંઠ ફણીના જીવનમાં અનેક પ્રસંગો આપણને દેખાય છે એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ અનેક પ્રસંગો દેખાય છે. અને આ જે પ્રતિજ્ઞા એમણે લીધી છે એ વાત મહારાજે કારણીના છઠ્ઠા વચનામૃતમાં કરી છે. મહારાજે પોતે વાત કરી કે અમે તો અમારો આ દેહ છે એ હરિભક્તો માટે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. એટલે કે અમારા દેહની કોઈ પરવા જ નથી. સુખ દુઃખ થાક હતાશા કંટાળો નિરાશા કશું જ નહીં. કેવળ હરિભક્તો રાજી થાય એવી રીતે જ અમે હંમેશા સવારથી સાંજ સુધી વર્ત્યા છીએ એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ પોતાનો દેહ સર્વ પ્રકારે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા કચ્છ પધાર્યા અને કચ્છ પ્રદેશમાં વિચરણ કરીને મહારાજ ત્યાં કચ્છમાં આધોઈ પધાર્યા. ત્યાં રાયધણજીના દરબારમાં મહારાજે ઉતારો કર્યો અને એમના પત્ની કરણીબા મોટી ઉંમરના વૃદ્ધ બંને પતિ પત્ની પણ મહારાજ પ્રત્યે અનન્ય એવો ભાવ, મહારાજ પ્રત્યે પૂર્ણ પુરુષોત્તમપણાની નિષ્ઠા. મહારાજ ત્યાં પધાર્યા, બેઠા, બધાએ દર્શન દંડવત કર્યા અને પછી કરણીબાએ મહારાજને કહ્યું કે મહારાજ થાળ તૈયાર થાય છે ત્યાં સુધી બધા હરિભક્તો ભેગા થયા છે તો તમે થોડી વાતો કરો, બધાના દર્શન સુખ આપો અને પછી થાળ તૈયાર થાય એટલે આપને બોલાવું છું. કરણીમાની તો ઘણી મોટી ઉંમરને મહારાજ પ્રત્યે એમને દીકરાપણાનો પણ ભાવ હતો. જે કારણીને પાંચમા વતનામૃતમાં મહારાજે લખ્યું છે કે ભગવાન તો અનેક રીતે વર્તે એમ કરણીબા એ વૃદ્ધ ઉંમરના બાય હરિભક્તને મહારાજ પ્રત્યે અનન્ય ભાવ. એટલે મહારાજને વાત કરી કે તમે થાળ થાય ત્યાં સુધી બેસો ને હું તૈયાર કરું છું. મહારાજે વાતો કરી અને પછી કરણીબા બોલાવવા આવ્યા કે થાળ તૈયાર થયો છે ને આપ જમવા માટે પધારો. મહારાજ આમ ઊભા થતા હતા અને તે વખતે મહારાજના ચરણામિંદના દર્શન કરણીબાને થયા અને એમ જોયું કે મહારાજને તો કાંટો વાગ્યો લાગે છે. એટલે સહેજી આમ નીચા નમીને એમણે ત્યાં ચરણામિંદનો સ્પર્શ કર્યો ત્યારે આમ ખરબચરું જણાણું. એટલે કે મહારાજ તમને પગે કાંટો વાગ્યો છે. મહારાજ કે કદાચ હશે તો કે ઉભારો કાઢી આપું એમ કહીને કોઈ તીક્ષ્ણ આવું નાનું શસ્ત્ર હશે લઈ આવ્યા અને અંદર કાંટો કાઢવા માટે બેઠા તો મહારાજના બંને ચરણામિંદમાંથી કરણીબાએ તે વખતે 18 કાંટા કાઢ્યા. અને 18 કાંટા કાઢીને કરણીબાએ કીધું કે મહારાજ તમે આટલા બધા કાંટા વાગ્યા છે ત્યાં સુધી કોઈને કહેતા નથી, આટલું બધું સહન કરી લો છો તમે. મહારાજ કે આ હરિભક્તોના ઘરે પધરામણી એકથી એક પછી બીજી ચાલે છે, એક ગામથી બીજે ગામ ચાલે છે, રાતો રાત બધી મુસાફરી ઘોડે સવારી કરવી પડે છે, એમાં સમય જ નથી રહેતો કે તપાસ કરીએ કે આ શું વાગ્યું. લે કેટલી બધી પધરામણી હરિભક્તોને રાજી કરવા માટેની વાત છે. એ કરણીબા કે મહારાજ વાગે ત્યારે કદાચ કાઢી ના નાખીએ. મહારાજ કે આમ વાગે ત્યારે ખ્યાલ તો આવે પણ એ વખતે પધરામણીના દ્વારમાં હોઈએ એટલે એ સમય મળતો નથી. હવે મહારાજની મોજડીની આર પાર એ કાંટાની સુઈ નીકળી જાય એવા કાંટા વાગતા હોય ને મહારાજ એની પરવા ન કરે પણ 18 કાંટા પગમાં ઘૂસી જાય ત્યાં સુધી મહારાજે કોઈ દિવસ એ સંભાવના રાખી જ નથી કે દેહ છે એ સત્સંગને અર્થે કૃષ્ણ અર્પણ. એટલે કે આટલો બધો ભીડો, આટલો બધો પરિશ્રમ વેઠીને પણ હરિભક્તોને રાજી કરવાનું તાન. આપણે જાણીએ છીએ કે 1980 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકા પધાર્યા અને ત્યાં બોસ્ટનમાં એક હરિભક્તના ઘરે પધરામણી કરીને બહાર આવતા હતા. તે વખતે એ ડાબો પગ જમણી મોજડીમાં અને જમણો પગ છે ડાબી મોજડીમાં નાખવાનો પ્રયત્ન કરતા હતા. આ પ્રસંગ આપણે ખૂબ પ્રસિદ્ધ છે અને સંત પરમહિતકારીમાં પણ સાંભળીએ છીએ અને જોઈએ છીએ. ત્યારે વિવેકસાગર સ્વામીએ નારાયણ ભગતે સ્વામીને પૂછ્યું કે સ્વામી આટલું તમને આ જમણો પગ આ બાજુ નાખો એ મોજડી આ બાજુ છે, ત્યારે સ્વામી આમ સહેજે બોલી ગયા, સ્વામી મને દેખાતું નથી. નારાયણ ભગત વિવેકસાગર સાહેબ વાત કરી કે સ્વામી આટલું નથી દેખાતું, તો કે સ્વામી કે ના ધૂંધળું દેખાય છે, અંધારા જેવું લાગે છે. એટલે વિવેકસાગર સ્વામીને એમ થયું કે આ તો આંખે મોતયો આવી ગયો લાગે છે, કે આમ વંચાય છે. સ્વામી કે આમ વંચાય પણ આમ ધ્યાન રાખવું પડે, નજીક લાવવું પડે. એટલે કે આપણે પધરામણી પૂરી કરીએ અને ઉતારે જઈએ. સ્વામી કે ના થોડી પધરામણી પતાવી દઈએ. વિવેકસાગર સાહેબ કે ના પહેલાં ઉતારે ચલો. અને ત્યાં ગયા હરિભક્તો, કેસી પટેલે બધા મુખ્ય હરિભક્તો ભેગા થયા અને ત્યાં હોસ્પિટલમાં ત્યાં સ્વામીને બધી તપાસ કરાવડાવી અને પછી તો આપણને ખ્યાલ છે કે કેટરેક ઓપરેશન સ્વામીને બંને આંખે થયું, ડાબે અને જમણી આંખે. અને ત્યાં બોસ્ટનમાં જ 1980 થયેલું. પણ જેમ શ્રીજી મહારાજને પગમાં 18 કાંટા વાગ્યા ત્યાં સુધી એમણે દેહની પરવા ન કરી
અને હરિભક્તોના ઘરે પધરામણી કરીને એમને રાજી કર્યા, એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ બંને આંખે મોતયો થઈ ગયો. અને ત્યાંના ડૉક્ટર તો એમ બોલેલા, ડૉક્ટર હચિનસન, કે તમે સારું થયું કે ભગવાનની કૃપા કે અત્યારે લઈ આવ્યા, એક જ અઠવાડિયું જો મોડા પડ્યા હોત તો એમને ઝામર થઈ જાત, એમની બંને આંખો ખોવી પડત. એટલે પોતાની બંને આંખો જાય ત્યાં સુધીની પરિસ્થિતિ હતી, ત્યાં સુધી સ્વામીએ જણાવ્યું નહીં. વિવેક સાગર સ્વામીને બધા સંતો એકદમ ગળગળા થઈ ગયા કે સ્વામી તમારે કહેવું તો જોઈએ ને, તમારી બંને આંખો જતી રહેત. સ્વામી કે મને ઓછું દેખાતું હતું, પણ હું પાછો જો કહું તો આ બધો પધરામણીનો અને સભાનો બધો કાર્યક્રમ બંધ થઈ જાય, અને પછી બધા હરિભક્તો રજા લઈને રાખી હોય અને બધું કાર્યક્રમો ગોઠવાઈ ગયા હોય, એ બધા ખોરવાઈ જાય. એટલે હું બોલ્યો નહીં. વિવેક સાગર સ્વામી કે આ કાર્યક્રમ થોડાક ખોરવા, બે મહિનાના, પણ આ તો આખી જિંદગી બધું ખોરવાઈ જાત, કે તમે બોલ્યા નહીં. પણ જો આવી રીતે હરિભક્તોને આટલું બધું રાજી કરવાનું તાન કે પોતાનો દેહ છે એ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે, એટલે આવું ભક્ત વત્સલપણું જેવું શ્રીજી મહારાજનું હતું એવું આજે પ્રમુખ સ્વામી મહારાજનું ભક્ત વત્સલપણું આપણને દેખાય. ત્યાં ફિલાડેલ્ફિયામાં તો સ્વામીએ સાંજે 4 થી પધરામણી શરૂ કરી તો રાત્રે 4 વાગ્યા સુધી પધરામણીઓ કરી. અમે 96 સાલમાં ત્યાં પધરામણીમાં એક હરિભક્તના ઘરે ગયેલા ત્યારે લગભગ રાત્રે 11:30-12 થયેલા, એ જમવાનું બાકી હતું. એ સહેજે આમ એક સંતથી બોલી ગયું કે ઘણું મોડું થયું, આપણે સહેજે બોલી જાય કે 11:30-12 થઈ ગયા, કારણ કે જમવાનું બાકી હતું. પેલા હરિભક્ત હસ્યા, એટલે અમે સંતોએ પૂછ્યું કે કેમ આમ હસ્યા, એ કે સ્વામી તમે 11:30-12 એમ મોડું થયું કહો છો, આ જ ઘરમાં આ જ રૂમમાં આ જ જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 3:30 વાગે પધરામણી આવેલા. એટલે અમે કીધું હવે તો કંઈ બોલાય જ નહીં, ચૂપચાપ નીચું મોડું કરીને જમી જ લો, નીચું મોડું કરીને જમી જ લો, અમે કંઈ બોલાયું જ નથી. એટલે આવી રીતે સ્વામીએ હરિભક્તોને બધાને ખૂબ રાજી કર્યા છે. 157 પધરામણીઓ ગજેરા ગામમાં બીમાર હોયના બધી પધરામણીઓ ચલાવે, એટલે આવી રીતે એક એક ઘરે જઈને સ્વામી આ બધો સત્સંગનો બાગ ખીલવ્યો છે. અત્યારે તો એમની દૈહિક ઘણી બધી પ્રતિકૂળતાઓ છે, રોગ છે, એટલે જઈ શકતા નથી. બાકી તો એમને અંતરથી એમ છે કે હું બધાને મળું. એ ત્યાં 1995 અમૃત મહોત્સવના મુખ્ય દિવસે કેટલા બધા ગળગળા થઈ ગયેલા, આમ હાથ જોડીને કે તમે બધા દેશ પરદેશથી હરિભક્તો આવ્યા છો, મારી ઈચ્છા છે કે હું તમને બધાને મળું. હજી આટલું બોલ્યા ત્યાં તો એકદમ ગળગળા થઈ ગયેલા, આમ ગળામાં ડૂંગો ભરી ગયો, રડી પડેલા. સ્વામી કે પણ બધું આ સમય, આ દેહની અવસ્થા અને બધો સમુદાય વધ્યો એટલે થઈ શકતું નથી, પણ મારી તો ઈચ્છા છે કે દરેકને હું મળું. તો જો આવી રીતે પોતાનો દેહ એમણે કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. સંતોએ વાત કરી કે સ્વામી તમારે હવે પોપ જેવું કરવું, કે શનિ રવિ ખારી એક વખત આવી ગેલેરીમાં એપિયર થવું, આમ આમ કરી દેવું, આમ આમ કરીને આમ કરે, એટલે એમાં વ્યક્તિગત દર્શન આવી ગયા, કથા વાર્તા આવી ગઈ, સભા આવી ગયું, બધું આવી ગયું. તે સ્વામી આમ જોઈ રહ્યા, પલંગ ઉપર બેઠા હતા રાત્રે પોટતી વખતે દાંત કાઢીને, અને આમ ઇનોસન્ટલી એક બાળક આમ જોતા હોય ને બધાને સમજોતા હતા, એટલે બધા બીજા બધા સંતો જે બીજા 2-4 ઊભા હતા વડીલ સંતો, એમને પણ ઉમેરો કર્યો, સ્વામી વાત બરાબર છે, તમારી ઉંમર થઈ, ઘણી પધરામણીઓ કરી, અને આમ આમ સ્વામી આમ જોઈ રહેલા. પછી બધાનું કહેવાનું પૂરું થયું એટલે સ્વામી કે જો જે સંપ્રદાયની જે રીત હોય એ પ્રમાણે સંપ્રદાય ચાલતા હોય, આપણી રીત જુદી છે. મહારાજના વખતમાં, મહારાજના વખતથી અત્યાર સુધી આપણે તો સંતોરી ભક્તોને હળવું મળવું એ આપણી રીત છે. અને પછી એકદમ ઇમોશનલ થઈને સ્વામી બોલ્યા, સ્વામી કે મેં શાસ્ત્રીજી મહારાજને 86 વર્ષની ઉંમર સુધી બંને પગે વાત અને ફરતા જોયા છે, ફરતા એટલે વિચરણ કરતા. મેં યોગી મહારાજને 78 વર્ષની ઉંમર સુધી ત્યાં વ્હીલચેરમાં બેસીને હરિભક્તોને રાજી કરતા જોયા છે, તો મારાથી પગ વાળીને બેસાય નહીં, અને હું બેસું તો મેં ગુરુની સેવા ના કરી કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે એમને તો સેવા કરવામાં કાંઈ જ બાકી નથી, આમ ગજા ઉપરાંતની ને હદ ઉપરાંતની એમણે બધી સેવાઓ કરી છે, પણ છતાં એમને અંતરમાં આવું એમ રહે છે કે મારે તો હજી દેહના છેલ્લા શ્વાસ સુધી 21 મે 1950 પોતાના ગુરુહરિને જે વચન એમણે આપેલું, જે પ્રતિજ્ઞા એમણે કરેલી છે, એમાં સાર ધાર શબ્દશઃ, શબ્દશઃ શું કામ, અક્ષરશઃ એ સ્વામીશ્રીનું પાલન કરી રહ્યા છે, એ આપણને આજે તાદ્રશ દેખાય છે. તો આટલું બધું ભક્ત વત્સલપણું જેવું શ્રી

સંસાર એમને છોડી દીધો છે, પછી આપણે દુકાન લેવી કે નહીં, બિઝનેસ લેવો કે નહીં, અને અહીંયા લંડન દેશમાંથી અહીંયા વસવા આવવું કે નહીં, આપણા દીકરા દીકરીઓને શેમાં ભણાવવા કે નહીં, એના લગ્ન આવી રીતે કરવા ના કરવા જ ઠેકાણે, એ બધામાં વળી એમને રસ શું હોય? એ તો ત્યાગી છે, પણ છતાંય રસ લે છે એટલા માટે કે આપણને જો એ પ્રશ્નનું સમાધાન મળી જાય અને આશીર્વાદ મળી જાય અને સારું કાર્ય થઈ જાય, એ આ પ્રશ્નમાંથી મુક્ત થઈ જાય તો સારી રીતે ભજન ભક્તિને મહારાજને રાજી કરી શકે એવી ભાવનાથી એ પોતે આ રસ લેતા હોય છે. આ ઉત્તર આ પ્રશ્નના સંદર્ભમાં એ સ્વામીશ્રી પ્રોફેસર રેમન્ડ વિલિયમ્સે 1985 લંડનમાં જ આપેલો કે એટલે અમે રસ લઈએ છીએ. પણ જો મહારાજ પણ આવી રીતે ખૂબ અંગત રસ લેતા, મહારાજ ત્યાં કચ્છ પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં ભચાઉ પધાર્યા, ત્યાં લાધાજીના પત્ની માતાજી, લાધાજી તો ધામમાં ગયેલા, એમણે મહારાજને ખોળો પાથરીને વાત કરી અને આમ હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, મારા ચારેય દીકરાઓ છે, એમના લગ્ન થઈ ગયા, એમના ઘરે પણ બધો સંસાર છે, પણ એ બંને ચારેય જણા વ્યવહારમાં બહુ સમજતા નથી. સત્સંગ ખૂબ સારો છે પણ વ્યવહારમાં બધા ઓછું સમજે છે, અને હવે ભાગ પાડવાનો સમય આવ્યો છે, જો તમે થોડોક રસ લો અને આ ભાગ જો પાડી આપો તો બહુ સારું, નહીં તો ચારેય છોકરાઓ ઝઘડી મરશે, એને લઈને સત્સંગ પણ ચૂથાઈ જશે. મહારાજ કે આપણે હમણાં રાત્રે થાળ થઈ જાય, જમી લઈએ અને પછી બેસીએ. એટલે માતાજી કે બહુ સારું, અને પછી થાળ જમીન મહારાજ બેઠા, માતાજીને બેસાડ્યા, એ ચારેય ભાઈઓને બેસાડ્યા, અને એક બે વડીલ હરિભક્તો, એ કાકાભાઈ રોજકાન અને પૂંજાભાઈ હતા, એમને પણ, જે સમજુ અને ઠરેલ હરિભક્તો, એમને પણ બેસાડ્યા સાથે. અને મહારાજે કીધું કે તમે બોલતા જાઓ અને પૂંજાભાઈ લખતા જાય કે કયા કયા તમારી મિલકત છે, તમારી ખેતર, તમારું ખેતર હોય, મકાન હોય, બધું લખાવો, નકદ કેટલી છે, ઘરેણા કેટલા છે. એટલે બધાની હાજરીમાં આખું લિસ્ટ તૈયાર મહારાજે કરાવડાયું, અને પછી બધાને પૂછ્યું, ચારેય ભાઈઓને, એમને માતાજીને, કે આમાં તમારી બધી માલ મિલકત બધું આવી ગયું? તો કે હા મહારાજ, બધું જ આવી ગયું. મહારાજ કે બરાબર ને, હવે કોઈ કંઈ છુપાવતું હોય, કોઈને બીજી ખબર હોય એવું નથી ને? તો કે ના મહારાજ નથી. મહારાજ કે સારું, મારી પાસે લાવો. અને કાગળિયું મહારાજ આખું લિસ્ટ હાથમાં લીધું, અને મહારાજ એમાં 1 2 3 4 1 2 3 4 એમ કરતા ગયા. 4 ભાગ મહારાજે જાતે પાડ્યા, પછી કોઈક જગ્યાએ આંકડો લખ્યો કે 1, પાછું ભૂસીને એમ એક નીચે લખે, એટલે એમ કરતાં કરતાં આખું પાનું ભરાઈ ગયું, અને મહારાજે 4 ભાગ સરખા કર્યા, અને પછી 4 લિસ્ટ જુદા કાકાભાઈને કીધું કે તમે બનાવો, એ 4 લિસ્ટ જુદા બનાવ્યા. પછી મહારાજે ચારે ચાર લિસ્ટ બધા વાંચી સંભળાવ્યા પોતે. મહારાજ કે હવે તમને ચારેયને અને તમારા માતાજીને અને તમારા ઘરના ચારેય વહુઓ છે એમને દેખાડી દો. બધા એમ કે ના, 4 ભાગ સરખા પડ્યા છે, પછી આપણે કોને કયો ભાગ એ નિર્ણય કરીએ. એટલે બધા કુટુંબીજનોને પાછા અંદર મોકલ્યા, મહારાજ તો ત્યાં બેસી રહ્યા, અને બધા ભેગા બેસીને 4-4 ચિઠ્ઠીઓ વાંચી, અને બધાને સંતોષ થયો, બરોબર 4 ભાગ સરખા પાડેલા છે. એટલે પછી મહારાજ પાસે બધા આવ્યા અને મહારાજને કહ્યું, મહારાજ બરોબર છે, અમને બધા કુટુંબીજનોને સંતોષ છે, 4 ભાગ તમે સરખા પાડ્યા છે. મહારાજ કે હવે બનાવો ચિઠ્ઠી, અને નાની ચિઠ્ઠીમાં 1 2 3 4 ચિઠ્ઠીમાં લખ્યું, અને મહારાજે પોતે જ જાતે જ આમ શફલિંગ કરીને આમ ચિઠ્ઠી ઉડાડી. મહારાજ કે હવે ઉપાડો, જેને જે ભાગ આવે લઈ જાઓ, સરખા ભાગ જ પડેલા છે, એટલે જેને જે ભાગ આવે તમે ઉપાડો. એ ચિઠ્ઠી ઉપાડી અને 1 2 3 4 પ્રમાણે ચારેય ભાઈઓને ભાગ કરી આપ્યો. ચારે ભાઈઓના આંખમાં આંસુ આવી ગયા, અને માતાજી તો એકદમ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મહારાજ, તમે મારા દીકરાઓનો બધો સત્સંગ સાચ્યો, નહીં તો વ્યવહારમાં આ લોકો બહુ સમજતા નહોતા, અને ભાગ પાડવામાં જો ઝઘડી પડત તો બધાનો સત્સંગ જતો રહેત. એટલે મહારાજને આમ ખૂબ આભાર માનીને મહારાજને આમ પંચાંગ પ્રણામ કર્યા. ત્યારે કુકડો બોલ્યો, સવાર પડી ગયેલી, રાત્રે મહારાજ જમીને 8 8:30 વાગે બેઠા હશે, સવારે 5 વાગે એ મહારાજ એક પલાઠીએ બેસીને આ ભાગ પાડીને ઊભા થયા. ઊભા થઈને સીધું જ દાંતણ હાથમાં પકડ્યું, આખી રાત બેસીને મહારાજે આ 4 ભાઈઓના ભાગ પાડી આપેલા. એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ આ ભક્ત વત્સલપણાના દાવે કેટલા બધા હજારો કુટુંબ આજે સત્સંગમાં છે એના વ્યવહારમાં ઘણો બધો રસ લઈ, અને મહારાજે એમને વ્યવહારની બધી સ્વામી અનુકૂળતા કરી આપી છે. અને ઘણા બધા ફેમિલી તો આપણે એમ કહી શકીએ કે તે એક્ઝિસ્ટ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી, પ્રમુખ સ્વામીના લીધે એમનું અસ્તિત્વ છે, બાકી તો વેરણ છેરણ થઈ ગયું તે કુટુંબ. કેટલી બધી તકલીફ હોય કુટુંબોમાં હોય. હમણાં જ ગઈ સાલ 2004 સાલમાં સ્વામીશ્રી ત્યાં પધાર્યા અમેરિકા, ત્યારે ન્યુયોર્કમાં એક કુટુંબના ભાઈઓનો ઝઘડો હતો. એ લગભગ 3 કે 4 ભાઈઓ એમના ભાગ પાડવા માટે અને એમને સમજાવવા માટે 6 દિવસ સુધી સળંગ 1-1 કલાક બેઠા, અને 6 દિવસે એ 6 કલાકની આમ બધી ટોટલ એ મિટિંગ પૂરી થઈ, અને સ્વામીએ બધું અનુકૂળતા કરી આપી. ત્યારે ચારેય ભાઈઓને એમ થયું કે જો સ્વામી ન ભળ્યા હોત તો કોઈ રીતે આ ભાગ પડત નહીં. એમના પિતાશ્રી તો એકદમ ગળગળા થઈ ગયા, અને આમ રડીને સ્વામીના ખોળામાં માથું મૂકી દીધું કે સ્વામી, તમે અમારા ઘરનો બધો સત્સંગને વ્યવહાર સાચ્યો, બાકી તો આ ભાઈઓના ભાગમાં તો બધું વેરણ છેરણ, કુટુંબ આખું સ્પ્લિટ થઈ જવાનું હતું, અને બાઈ

માં પણ, એટલે ચારેય દીકરાઓના વહુઓમાં પણ ખૂબ ઝઘડો થઈ જાત, પણ આ તમે સાચ્યું. તો જો આવી રીતે આપણે અત્યારે હરિભક્ત હાજર હોય એટલે આપણે નામ આપતા નથી, પણ આવી રીતે મહારાજ જેમ એ હરિભક્તોના વ્યવહારની ખૂબ ચિંતા કરતા, એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોના વ્યવહારની આટલી બધી ચિંતા કરી, એમનું એક ભક્ત વત્સલપણું છે કે એમને ભજનમાં અનુકૂળતા થઈ શકે એટલા માટે. અને સ્વામીશ્રીને અહીંયા જ રેમન્ડ વિલિયમ્સે બહુ જ સરસ પ્રશ્ન પૂછેલો કે તમે તો બહુ નાની ઉંમરે ત્યાગી થયા છો, તમે લગ્ન કર્યા નથી એટલે તમને કોઈ સંસાર વ્યવહારની એટલે કે બૈરા છોકરાના પ્રશ્નની કંઈ જ ખબર નથી, તમે કંઈ નોકરી ધંધો કે વેપાર પણ નથી કર્યા એટલે તમને એ સંબંધી પણ કંઈ વાત ખબર નથી, તો આટલા હજારો લોકો તમારી પાસે આવે છે અને આવી જ મૂંઝવણો ઠાલવે છે, આવા જ પ્રશ્નો રજૂ કરે છે, અને તમે પ્રેમથી છૂટથી માર્ગદર્શન આપો છો કે આમ આશીર્વાદ છે, વાંધો નહીં દુકાન વેચી કાઢ, આશીર્વાદ છે, લગ્ન કરી નાખ, નથી કરવું આ, તું રહેવા દે, હા ના હા ના હા ના જ કરો છો સવારથી ઉઠીને. અને અત્યારે જો ને સ્વામીનું પોઝિશન જ એવી છે, સવારથી ઉઠીને એમને ડિસિઝન જ આપવાના. અને આપણે કહી શકીએ કે આપણે સભામાં બેઠા છીએ એ આપણે બધા જ ભેગા થઈને આપણી જિંદગીમાં જેટલા નિર્ણયો લેશું એટલા તો પ્રમુખ સ્વામી એક અઠવાડિયામાં લે છે આ ઉંમરે પણ, એટલે એટલા બધા સવારથી ઉઠી એમને હા ના જ કરવાની, અને કેવા ગંભીર પ્રશ્નો સ્વામીશ્રી પાસે આવતા હોય છે. અને આપણને પ્રશ્નો સાંભળીએ ને તો આપણને એમ થાય, તમારા આપણા બધાના જ પ્રશ્નો હોય છે કે બીજી કોઈ વ્યક્તિ હોય ને તો ગાંડા થઈ જાય. સંત સ્વામી જેમ કહેતા કે કોઈને એમ થાય કે હું ગાદીએ બેસું મજા આવે એવું છે, આટલા આખો લોકો આમ હાથ જોડીને જય બોલાવે, પણ પ્રમુખ સ્વામીની જગ્યાને બેસાડ્યો તો અડધો કલાકમાં ગાંડો થઈ જાય, ચક્કર ફરી જાય. અને વિવેક સાગર સ્વામીને ઇન્ટરવ્યૂમાં અમે બાપાની હાજરીમાં ત્યાં વિદ્યાનગરમાં યુવકોએ પૂછેલું કે તમે આટલા વર્ષોથી સ્વામીની સાથે છો, એક ગુણ તમને કયો સ્પર્શી ગયો છે? ત્યારે વિવેક સાગર સ્વામી એકદમ આંખમાં ઝરઝડી આવી ગયેલા, અને સ્વામીની હાજરીમાં જ બધા સ્ટાફના સંતોનો ઇન્ટરવ્યૂ હતો સાયમ સભામાં, ત્યારે બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજની માનસિક સ્થિરતા, એમની જે ગજબની મેન્ટલ સ્ટેબિલિટી છે ને, કેટલા દ્વંદ્વોની વચ્ચે એક સ્થિર રહી શકે છે, નિર્ણય આપી શકે છે, એમની ગજબની સ્થિરતા છે. પણ રેમન્ડ વિલિયમ્સે આ પ્રશ્ન પૂછેલો, પણ આવા પ્રશ્નોની વચ્ચે સ્વામી કેવા સ્થિર રહી શકે છે? પણ એ પ્રેમથી આ બધું માર્ગદર્શન આપણને હેતથી પ્રેમથી બધું જ પૂછે છે, બધું જ. તમે કોઈ દુકાનનું પૂછો એટલે આગળ પાછળનું બધું પૂછે, કેટલો ધંધો થાય છે, કોણ વેચનાર છે, કેટલા વર્ષથી દુકાન ચાલે છે, શું અંદર માલ વેચો છો, બીજા શું શું સ્કોપ છે, ત્યાં આજુબાજુ બીજી એવી દુકાનો છે કે નહીં, એમનું ક્વેશ્ચન રાખવું શરૂ થાય છે ને. એક પ્રશ્ન લઈને જાઓ એટલે તમને સામે 10 પ્રશ્ન પૂછે, આમ આપણને એમ થાય કે આટલા તો મેં નહોતા વિચાર્યા. પણ એ જે સ્વામીના જીવનની એક આ વિશેષતા છે. એક સેમ્પલ પ્રશ્ન રજૂ કરું, તમે જો જવાબ આપજો આમાં શું થાય. કોક એમ કહે કે મારે ટ્રાન્સફર લઈને અહીંયાથી મારે ગવર્મેન્ટ જોબ છે ને કન્ટ્રીમાં ક્યાંક જવાનું છે, અને આવી રીતે પ્રોબ્લેમ એ છે કે મારા દીકરા દીકરીઓ અહીંયા કોલેજમાં સ્કૂલમાં ભણે છે અને ઇમ્પોર્ટન્ટ યર્સ છે, બધા કરિયર ઓરિયન્ટેડ યર્સ છે, જો હું અત્યારે ટ્રાન્સફર લઈને જઉં તો આ છોકરા છોકરીને ભણવામાં ડિસ્ટર્બ થાય એમ છે, અને ટ્રાન્સફર લઈને ના જઉં તો ફરી વખતે ટ્રાન્સફરને પ્રમોશન મને એ 7 વર્ષે મળશે, અને પ્રમોશનની ખૂબ જરૂર છે, પગાર વધારો થાય એની માટે, સામે દીકરા દીકરી પાછળ એકલા રહી શકે એમ નથી, કોઈ સગાવાલા નથી, ક્યારે એવું પ્રશ્ન છે, તો હું શું કરું, ટ્રાન્સફર લઈને જઉં ના જઉં, બોલો. આ તો પેલો વ્યક્તિ પ્રશ્ન રજૂ કરે ને, તો સ્વામી એમ કહેવાનું કે એમ કરું હું વિચારું, તું એમ કરે એમ 9 વાગે ને મને રાત્રે મને 9 વાગે એવું કહેવાય, રાત્રે 9 વાગે એના જેવા 25 લાઇનમાં ઊભા જ છે, અને અત્યારે રજૂ કરે છે એની પાછળ 25-35ની લાઇન બધી આવી જ છે, સીધો ફોન સ્વામી પર આવે કે સ્વામી મારી દીકરીનું લગ્ન કરવાનું હતું ને એક જગ્યાએ ઠેકાણું જોયું છે, આમ આપણા પેલા જ્ઞાતિ પ્રમાણે પેલું જ છે, થોડું ઊંચ નીચ થાય એવું છે, પણ આવી રીતે છોકરો આ કમાય છે, આવી રીતે છે, એકનો એક દીકરો છે, એ લોકો આમ રહે છે, એના ફાધરધામમાં ગયેલા છે, અને આપણી દીકરી આટલું ભણે, છોકરો થોડો ઓછો ભણેલો છે, પણ એના રીતે ધંધો છે, અને આ રીતે અમારી દીકરીને થોડું ગમે છે, અમારા વડીલોને પહેલાં છે, વડીલો બે મળ્યા છે અને વાતચીત થઈ છે, હા વિધિન 3 મિનિટ શી ડિસ્ક્રાઇબ્સ ધ હોલ કેસ, અને સ્વામી ફોન ઉપર કહે હા આશીર્વાદ છે, વાંધો નહીં કરી નાખો, ભલે આશીર્વાદ છે, જે સ્વામી ફાટ મૂકી દેવાનો લો. આવા ડિસિઝન તને સવારથી રાત સુધી કેટલા આપવાના? હવે સ્વામીએ તો જોયા તો ના હોય બેન, અને જોયા તો પેલા છોકરાને જોયે, પેલી બાજુ જોયું જ ક્યાં હોય, ઊંચું નીચું કાળું ધોળું કશું જોયું ના હોય સ્વામીએ તો, અને સ્વામીએ બધા ડિસિઝન આપવાના, ખબર છે કેટલી મોટી રિસ્પોન્સિબિલિટી. દુનિયાના કોઈ ધર્મગુરુ પોતાના આશ્રિત ગ્રહસ્થોની આ જવાબદારી લેતા નથી, હા અત્યારે કોઈ નથી લેતા, દે ડોન્ટ રિસ્ક ઇટ, ઇટ ઇઝ અ રિસ્ક ઓફ લુઝિંગ ધ ફેલોશિપ, ખબર છે આ જોખમ છે, કે આશ્રિત આ દુકાન ચાલશે ને ખોટમાં ગઈ તો પેલો તો આઈન તરત પાછો બાખડે સ્વામી જોડે, ખબર છે, એટલે કે જે તે ધર્મગુરુ સાથે. પણ સ્વામી એકદમ છૂટથી આટલો વ્યવહારમાં રસ લે છે, વી કેન કોન્ફિડન્ટલી સે કે સ્વામી માટે ગીવન મોર દેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણયો આપ્યા છે. રેમન્ડ વિલિયમ્સે પૂછ્યું કે તમે કયા આધારે આ નિર્ણયો આપો છો એકદમ છૂટથી, પાછા પ્રેમથી લોકોને વિશ્વાસ એટલે તો આવે છે, બાકી કોક વખત આપણને ખોટા અનુભવ 2-4 કડવા થાય ફરી સ્વામી પૂછવા જાય, પણ કેટલા બધાને એમાં હૂંફ છે, એમાં પોતાની પ્રગતિ દેખાણી છે અને થઈ છે,
અને સર્વ પ્રકારે પોતાનું શ્રેય થયું છે એટલે વારે વારે સ્વામી પાસે જાય છે. ત્યારે આ પ્રશ્નના ઉત્તરમાં સ્વામીશ્રી એમ સહજ બોલ્યા, સ્વામી કે મને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે મનોમન હું મારા ઈષ્ટદેવ મહારાજને પ્રાર્થના કરું છું કે આજે આ બિચારો દુખિયારો આવ્યો છે તો એનું જેમ સારું થાય એમ મને સુજાડો, અને પછી ભગવાન મને જે સુજાડે હું બોલી જાઉં છું, આમાં હું મારી બુદ્ધિ વાપરતો નથી. એનો મતલબ શું થયો કે આપણી સાથે મહારાજ સાક્ષાત વાત કરે છે, મહારાજ જ એ આપણી સાથે બોલે છે. તો આવી રીતે સ્વામી આપણા પ્રશ્નનું માર્ગદર્શન કરી આપે છે. છેલ્લી વાત આપણે કરીને પૂરી કરીએ કે ઇમિડિયેટલી નેક્સ્ટ ક્વેશ્ચન કે તમે આટલા બધા નિર્ણયો આપ્યા છે એમાં તમને ક્યારે પસ્તાવો થયો છે કે મેં આને કીધું કે આ દુકાન વેચી નાખ, વાંધો નહીં, આશીર્વાદ છે, પછી આમ જતો જ પાછળ તમને એમ થાય કે મેં આને ખોટું કીધું, આ દુકાન વેચવાના દુઃખી થઈ જશે, એવું તમને થાય છે ને? તમે તો ધડ સવારે 9 થી 9:30માં 100-150 જાય, બપોરે 1 થી 1:30માં 100-150 જાય, અને રાત્રે 9 થી 9:30માં બીજા 150-200 જાય, 300-400 તો ફેરવી નાખે છે સવાર સુધી, સવારથી રાત સુધીમાં આમ ઉલટ સુલટ હાઉસ શોપ બિઝનેસ ધંધો બધું કેટલું કરી નાખે. તો કે તમને કોઈ દિવસ પસ્તાવો થાય છે? હવે આપણને આ પૂછ્યું હોય કે તમારા જીવનમાં જેટલા નિર્ણયો લીધા છે એમાં તમને પસ્તાવો છે એવું પૂછ્યું હોય તો આપણે એમ કહીએ કે ક્યારનો કહું, ગઈકાલ સાંજનો, આજ સવારનો, હમણાં સભામાં આવતો હતો ને એક કહું, અહીં સુધી આવી જાઓ, વર્તમાન કાળ એકદમ પ્રેઝન્ટ ટેન્સ સુધી આવી જાય. અને ઘણા તો બિચારા જીવનમાં જે મુખ્ય નિર્ણય લીધો છે ને એમાં જ દુઃખી છે કે તે દાડે વિડીયો કેમેરો અને ફોટોગ્રાફર હતો ને છાતી કાઢીને હાર પહેરી લીધો પણ ઉપાધિન પાર નથી, હા તે દાડે ઉત્સાહમાં આવી ગયેલા, આમ છાતી કાઢીને કે પહેરાય દો હાર કહે છે, પણ તે દાડે ઉપાધિમાં ત્યારથી શરૂ થાય એટલે ઘણા તો જે જીવનનો બિચારા મુખ્ય નિર્ણય લીધા છે ને એમાં જ દુઃખી છે. જ્યારે આ પ્રશ્ન, ધીસ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ટુ અ પર્સન હુ હેઝ ગિવન મોર ધેન 2 મિલિયન ડિસિશન્સ ઇન હિઝ લાઈફ ટાઈમ, 20 લાખથી વધારે નિર્ણય, આમ સ્પોન્ટેનિયસ નિર્ણય આપવાનો, આમ પેલાનો પ્રશ્ન પૂરો થાય ને જવાબ ચાલુ કરવાનો. સ્વામીએ શું કીધું? સ્વામી આમ એકદમ ભાવમાં આવીને કોન્ફિડન્ટલી સ્વામી કે ક્યારેય નહીં, મને કોઈ નિર્ણયનો પસ્તાવો જ નથી થયો. દેટ મીન્સ ઇઝ નોટ અ હ્યુમન બિંગ, એ માણસ છે જ નહીં, એ ભગવાનનું સ્વરૂપ સાક્ષાત હોય ને તો જ પોતે કહી શકે કે મેં જે નિર્ણયો લીધા છે ને મને કોઈ પસ્તાવો જ નથી, બધું જ સાચું ને સારું છે. પણ એ આ ભક્તવત્સલપણાનો દાવો છે કે જે મહારાજ પોતે ભક્તવત્સલ હતા અને હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજ પણ હરિભક્તોની સર્વ પ્રકારે સંભાવના રાખે છે, એ જે મહારાજની કૃપા એ ભક્તવત્સલપણા રૂપે આપણી ઉપર વરસતી, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજની કૃપા પણ આ ભક્તવત્સલપણામાં આપણી ઉપર વરસે છે, એટલે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.

ધર્મનંદનમહં વિચિંતયે ધીરે ધીરે વધીરે ગુરુ

રે પ્રમુખજી તમને મૂલવું શું કહી રે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર

जय। प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। 1973 नी साल मा परमपूज्य प्रमुख स्वामी महाराज अमदावाद में बिराजमान हता। अने वखते बापा ने एक प्रश्न पूछवामां आव्यो कि तमारा जीवन नी अंदर सौथी वधारे यादगार प्रसंग कयो छे। ए वखते परमपूज्य स्वामी बापाए एकदम त्वरापूर्वक कह्यु कि जे दिवसे शास्त्रीजी महाराज मळ्या एमणे मने स्वीकार्यो अने मने सेवा करवानी तक आपी ए मारा माटे यादगार अने महत्वनो प्रसंग छे। परमपूज्य स्वामी बापा एवं आपणे कहेवा मांगे छे कि जे समये ब्रह्मस्वरूप शास्त्रीजी महाराजना एमने दर्शन थया, एमणे एमने साधु तरीके स्वीकार्या अने एमने आ BAPS संप्रदायनी संस्थानी सेवा करवा माटेनी तक आपी एमना माटे एक यादगार अने महत्वना प्रसंग छे। परमपूज्य स्वामी बापा केवल बोलिया नथी, एमना जीवननी अंदर एमना प्रत्येक पळनी अंदर एमणे आ स्मृति ए कायम राखेली छे। 1985 नी सालमां ज्यारे बापानो सुवर्ण तुला महोत्सव लंडन नी अंदर थयो अने ए वखते भव्य समारोह थयो QPR स्टेडियम नी अंदर, अने ए वखते घणा बधा लोको हजारोनी संख्यामां आ उत्सवनो लाभ लेवा माटे पधारेला। आखो समारोह पूरो थयो अने छेल्ले बापाना आशीर्वादनो ज्यारे प्रारंभ थाय छे त्यारे स्वामी बापा कहे छे कि सौ प्रथम आभार मारा इष्टदेव भगवान स्वामीनारायणनो मानू के जेमणे मने आ मनुष्य शरीर आप्युं छे। બીજો આભાર મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજનો માનું કે જેમણે મને સ્વીકાર્યો, સેવા કરવાની તક આપી, તો આજે તમારા બધાની સામે હું ઊભો છું। 12 વર્ષ પૂર્વે પરમપૂજ્ય સ્વામી બાપાએ જે વાત કરી હતી કે મને મારા ગુરુએ સ્વીકાર્યો અને સેવા કરવાની તક આપી એ મારા માટે યાદગાર પ્રસંગ છે, જીવનના અતિ મહત્વના પ્રસંગ, એ પણ પરમપૂજ્ય સ્વામી બાપા એ સ્મૃતિને યાદ કરી શકે છે। પરમપૂજ્ય સ્વામી બાપા જો આ સ્મૃતિને યાદ કરી શકતા હોય તો આપણે એવું કહી શકીએ કે જે દિવસે આપણે આ સત્સંગની અંદર જન્મ લઈએ છીએ કે તા વર્તમાન ધારણ કરીને આપણે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને શરણે આવ્યા, જે દિવસે બાળ કાર્યકર સત્સંગ પ્રવૃત્તિએ મધ્યસ્થ કાર્યાલયે આપણને કાર્યકર તરીકે સ્વીકારીને મહોરછાપ મારી આપી, વરણી થઈ ગઈ અને આપણને ચાંદલો કરીને કાર્ય માટે નિયુક્ત કરી દીધા, એ આપણા માટે જીવનનો યાદગાર પ્રસંગ છે। કદાચ ઘણી વખત આપણને એ પણ યાદ નહીં હોય કે કઈ તારીખે કયા વર્ષની અંદર હું કાર્યકર તરીકે નિયુક્ત થયેલો। કેટલાક એવું કહેતા હોય છે કે જે સાલ વરસાદ બહુ પડ્યો હતો ને એ વર્ષે હું શિબિરમાં ગયો હતો અને ત્યારે મારી નિયુક્તિ થઈ હતી। ઘણી વખત આપણે સાલ ભૂલી જઈએ, તારીખ ભૂલી જઈએ, એ પ્રસંગને ભૂલી જઈએ છીએ, અને એટલા માટે એ ગુરુના ઋણને અદા કરવા માટેનો વિચાર પણ આપણે ચૂકી જઈએ છીએ। ભુજની અંદર ભૂકંપ થયો અને એ વખતે આપણે સૌ જાણીએ છીએ પરમપૂજ્ય સ્વામી બાપા રજે રજ સેવા કાર્યથી માહિતગાર રહેતા હતા, અમદાવાદમાં બાપા બિરાજમાન હતા, અને ભૂકંપ પછીના એ દિવસોની અંદર સંતો સખત મહેનત કરી સેવા કરી ગામે ગામ બધી વસ્તુઓ વિતરણ કરતા હતા। રોજ રાત્રે પરમપૂજ્ય સ્વામી બાપા 10:30 પછી આરામમાં જાય ટેલિફોનથી એ પ્રત્યેક સંતો સાથે એ કોન્ટેક્ટની અંદર રહીને શું શું ક્યાં ક્યાં વિતરણ કર્યું એ પૂછતા હતા। એક વખત લગભગ 10:45 પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ઉપર બાપાનો ફોન ગયો। એ વખતે બ્રહ્મવિહારી સ્વામીએ પોતે ભુજના રોડ ઉપર મોટરમાં બેસી અને બધું જોવા માટે નીકળેલા હતા, અને એ સમયે બાપાનો ફોન આવ્યો કે અત્યારે શું પ્રવૃત્તિ ચાલે છે। બ્રહ્મવિહારી સ્વામી બાપાને કહે છે કે સ્વામી તમે જાગો છો? બાબા કે જાગવું પડે ને। અને પછી સ્વામી બાપાએ પૂછ્યું કે ક્યાં શું ચાલે છે, પણ બ્રહ્મિયારી સ્વામી સામેથી બાપાને કહે છે કે બાપા આ ભુજની અંદર ભૂકંપ થયો એને પાછું રિહેબિલિટેટ કરવા માટેની જવાબદારી એ ગવર્મેન્ટની છે, કલેક્ટર કમિશનર અને સરકારની છે, પણ અત્યારે 10:45 છે, ભુજની અંદર રાહત કામ કરવા માટે નિયુક્ત અધિકારીઓ પણ અત્યારે પોતપોતાના બંગલાની અંદર પલંગ ઉપર ઓઢી ઓઢીને સૂતા છે, જે વ્યક્તિઓ ઘવાયેલા છે, જેણે ગુમાવેલું છે, એ તમામ વ્યક્તિઓ પણ અત્યારે
કે પ્લાસ્ટિકના ટેન્ટમાં કે પતરાના ટેન્ટની અંદર અથવા તો રસ્તા ઉપર ઝૂંપડીઓ બાંધીને સૂતા છે, કેટલાક હિંમત કરીને મકાનની અંદર પણ સૂતા છે. જેને સહાય જોઈએ છે અને જેને સહાય કરવાની છે એ લોકો સૂતા છે, અને બાબા તમે કેમ જાગો છો? એ વખતે પરમુજ્ય સાંઈ બાપાએ કહેલું કે બધા સૂતા છે ને એટલે જ આપણે જાગવું પડે ને. એમના જીવનની અંદર ન કેવલ હરિભક્ત માટે, પ્રત્યેક સમાજની વ્યક્તિ માટે પણ ઋણ અદા કરવા માટેનો વિચાર કાયમ રહે છે. પરમપૂજ્ય સ્વામી બાપા કેવળ બોલ્યા નથી, એમણે આ સમાજ ઉપર અનંત ઋણ આપેલા છે. ખબર ક્યારે પડે કે જ્યારે સમાજની અંદર આટલી બધી પ્રવૃત્તિ, આટલા બધા બાંધકામ, આટલા બધા સેવા પ્રકલ્પો આપણા ચાલુ હોય એ તો આપણને ખ્યાલ આવે જ છે, પરંતુ જ્યારે બહારનો વ્યક્તિ કોઈ પ્રમાણ કરે ને ત્યારે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજનું આ સમાજ ઉપર શું ઋણ છે. વર્ષો પહેલા ધારીની અંદર એક સ્કૂલની અંદર પરમુજ્ય સ્વામી બાપાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો, અને એ વખતે એક જૈન એડવોકેટ ભાઈ દાણી એ પણ એ સભાની અંદર આવેલા હતા. એ વ્યક્તિનું જ્યારે પ્રવચન આવ્યું ત્યારે પ્રવચનની અંદર, બાપાના સાનિધ્યની અંદર, એ જૈન વ્યક્તિ, એ સ્વામિનારાયણ નથી અને જૈન એ બહુ ચુસ્ત હોય છે, સ્ટોન્જ હોય છે પોતાના ધર્મની અંદર, એ વ્યક્તિ એવું કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજના આ દેશ ઉપર અને દુનિયા ઉપર એટલા બધા ઉપકાર છે કે આપણા આખા દેશના, ન કેવલ દેશના, આખી દુનિયાના બધા જ જીવો, એટલે કે મનુષ્ય સમજો ને, એ મનુષ્ય પોતાની જીવતી ચામડી ઉતરડીને પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં અર્પણ કરે ને તો પણ એ ઋણ ચૂકવાય ને એવું છે. હવે આ તો જૈન બોલે છે. એક સમાજનો સમાજ સેવક વ્યક્તિ, એક એડવોકેટ, એડવોકેટ ક્યારે આવી કોઈ માટે પ્રમાણભૂતતા ન આપે, પરંતુ એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજ માટે જો આવું કહેતો હોય તો સ્વામીના કેટલા બધા ઋણ હશે? આટલા બધા ઋણ એ સમાજ ઉપર છે તો હરિભક્તો ઉપર કેટલા બધા હશે? આપણે વિચાર કરીએ તો બાપાના આપણા ઉપર કેટલા બધા ઋણ છે. એમણે આપણને સત્સંગમાં સ્વીકાર્યા. યોગીજી મહારાજ પોતે વાત કરે છે કે જો શાસ્ત્રીજી મહારાજ ન મળ્યા હોત તો ટકાના તેરના ભાવમાં ખપતા હોત, પત્તો ના પડત. યોગીજી મહારાજ જેવા પુરુષ જો આવું ગુરુ ઋણ પોતાના મનની અંદર ધારી શકતા હોય તો આપણને ક્યારે વિચાર આવે છે કે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ એ આપણા ઉપર બહુ મોટા ઉપકાર છે. વૈરાટ બ્રહ્મા સ્તુતિ કરે છે 50 વર્ષ અને 150 દિવસ સુધી કે હે પુરુષોત્તમ નારાયણ, તમારા મને દર્શન થાઓ. અને સ્વામી એમની વાતોમાં કહે છે કે એમને દર્શન ન થયા અને આ લોકમાં આપણને બધાને થયા. ક્યારે આપણને વિચાર આવે છે કે એ શ્રીજી મહારાજનો આપણા ઉપર અનંત ઋણ છે, ઉપકાર છે? પ્રમુખ સ્વામી મહારાજે આપણને એમના શરણોની અંદર સ્વીકાર્યા, મેડિકલ કોલેજની અંદર પણ આપણને એડમિશન મળે ને આપણને એકદમ કૃતાર્થ થઈ જતા હોઈએ એવું અનુભવાય છે. અરે ડોનેશન લઈને આપે ને તો પણ એ વ્યક્તિ આપણને ભગવાન જેવો લાગે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે આ બ્રહ્મ વિદ્યાની કોલેજની અંદર, મુક્તિની કોલેજની અંદર, અક્ષરધામમાં જવા માટેના એક ભગીરથ કાર્યની અંદર આપણને જોડી દીધા. આપણને ક્યારે લાગે છે કે પરમુજ્ય સ્વામી બાપાના આપણા ઉપર અનંત ઉપકાર છે, ઋણ છે? જો આ વિચાર આવે ને તો ઋણ અદા કરવા માટેનો વિચાર આવે. શ્રીજી મહારાજે પ્રથમના 10મા વચનામૃતમાં કહ્યું છે કે કર્યા કૃતને ન જાણે એને કૃતજ્ઞની જાણો. એટલે કે ભગવાન અને સંતે આપણા ઉપર જે અનંત ઉપકારો કર્યા છે એને આપણે જો ન સમજીએ, ચૂકવવા માટેનો પ્રયત્ન ન કરીએ તો આપણા જેવો કૃતજ્ઞ કોઈ નથી. આપણે અનંત સેવા કરીને સ્વામીને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આપણે એવું નથી કે કૃતજ્ઞ છીએ, આપણે કૃતજ્ઞ છીએ. પરમુજ્ય સ્વામી બાપાના ઋણને આપણે સમજીએ છીએ કે સ્વામીએ આપણને સ્વીકાર્યા, સ્વામીએ આ સેવા આપી, બાપાએ મારા પ્રત્યેક પ્રશ્નોની અંદર રસ લઈને સમયે સમયે પોતે સ્વયં સદગુરુ સંતો દ્વારા, સંતો દ્વારા, કાર્યકરો દ્વારા આપણને માર્ગદર્શન આપ્યું છે. આપણા સંતાનોના રક્ષણ માટે બાલ મંડળોની અંદર એમણે સંસ્કારોની ગંગોત્રી વહાવી છે. જ્યારે જ્યારે કોઈ પણ આપત્તિ આવે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આપણી પડખે ઊભા રહ્યા છીએ એ આપણે બધા જ જાણીએ છીએ. 95મી સાલમાં અમૃત મહોત્સવ વખતે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી સ્વયંસેવકોના પ્રસંગો એકત્ર કરવાની સેવામાં હતા, અને એ વખતે રોજ સવારે બાપા નાસ્તો કરે એ વખતે પ્રસંગોની રજૂઆત કરતા હતા કે સ્વામી આ બધા કાર્ય કરો, કેવી રીતે સેવા કરે છે, કેવા ધર્મ નિયમ પાળે છે, કેવી રીતે આવ્યા છે. હવે આપણા માટે તો મુંબઈ છે ને એ દૂર દેશાવર કહેવાય, કાઠિયાવાડના લોકો માટે હવે બિચારો પોતાના ગામમાંથી આજુબાજુના જિલ્લામાં પણ ના ગયો હોય એ મુંબઈ તો ક્યારે પહોંચે. કેટલા એવા હતા અમારે 2-3 સાધકો પાર્ષદો જ્યારે અમૃત મહોત્સવની સેવામાં ગયા ત્યારે એવું કહેતા હતા કે પહેલી વખત ટ્રેનમાં બેઠા, હવે સાધકમાં આવી ગયેલા,
પહેલી વખત ટ્રેનમાં બેઠેલા અને એણે વાત કરેલી કે ગામમાંથી પહેલી જ વખત સારંગપુરમાં હું આવેલો, ક્યાંય ગયો જ નહોતો. હવે સાધક ન ગયા હોય, પાર્ષદ ન ગયા હોય તો આપણે તો ક્યારે ગયા હશું, અને કદાચ ગયા પણ હોઈએ. પરંતુ ત્યાં આગળ સ્વયંસેવકોના મનની અંદર એવી ભાવના હતી કે બાપાનું ઋણ ચૂકવવું છે, એટલે એ બધા તત્પર થઈને વ્યાજે પૈસા લઈને કરજ કરીને કંઈક ગીરવે મૂકીને એ બધા સેવા કરવા માટે ગયેલા. એ બધા પ્રસંગોની હારમાળા બ્રહ્મદર્શન સ્વામી બાપાને કહેતા હતા અને સ્વામીએ 4-5-6 દિવસ સુધી આવા પ્રસંગોની હારમાળા સાંભળી અને સ્વામીનું હૃદય ધ્રવી ગયું. પરમજી સ્વામી બાપાએ નાસ્તા પછી બ્રહ્મદર્શન સ્વામીને બોલાવ્યા અને કહે છે કે બ્રહ્મદર્શન આવા કેટલાક હશે તપાસ કરો, એમણે ફોડ નથી પાડ્યો. શાના માટે? સ્વામીએ કહ્યું કે તમે તપાસ કરો કે આવા કેટલાક છે. અને પછી બ્રહ્મદર્શન સ્વામી મિશન બનાવ્યું કે ભાઈ કેટલાક છે આવા, અને તપાસ કરતા ખબર પડી કે આવા તો અસંખ્ય છે, કે જે વ્યાજે પૈસા લઈને આવ્યા છે, નોકરી છોડીને આવ્યા છે, કરજ કરીને આવ્યા છે, ગીરવે મૂકીને આવ્યા છે. અને જ્યારે લિસ્ટ બાપાની પાસે આવ્યું, સ્વામી અત્યંત દ્રવિત થઈ ગયા. પોતે કરેલા ઉપકારને ચૂકવવા માટે હરિભક્તો જ્યારે ઋણ ચૂકવવા માટે સેવા કરવા આવે છે તો પણ પ્રમુખ સ્વામી મહારાજ એના ઉપર હજુ પણ ઉપકાર કરવા માટેનો વિચાર કરે છે. સ્વામી કહે છે કે બ્રહ્મદર્શન મધ્યસ્થ કાર્યાલયને બોલાવીને બાપા કહે છે કે આપણે આ બધાને સહાય કરવી છે. જેટલા લોકો કરજ કરીને આવ્યા છે, ઉધારે પૈસા લઈને આવ્યા છે, એ બધાને આવવા જવાની ટિકિટના પૈસા આપણે આપવા છે. અરે ભાઈ, સેવા કરવા તમારી આવે છે, એમના ખપે, એમના ગરજે, અને ઋણ ચૂકવવા માટે આવે છે. હવે એમને કંઈ થોડી સહાય કરવાની હોય, અને સહાય કરીએ તો કેટલું ઋણ વધતું જાય. પણ સ્વામી એ ઋણનો વિચાર નથી કરતા. સ્વામી કહે છે કે ના, આપણે એમની સેવા કરવી છે. પરમપૂજ્ય સ્વામી બાપા યોગી શતાબ્દી મહોત્સવની અંદર છેલ્લે કહે છે સ્વયંસેવક સભાની અંદર કે તમને બધાને કરોડ કરોડ દંડવત કરીએ તો પણ ઓછા છે, શું આપણે સેવા કરેલી. અમૃત મહોત્સવ, શતાબ્દી મહોત્સવ, દિલ્હી અક્ષરધામ મહોત્સવની અંદર આપણે સેવા કરવા માટે ગયા. આપણને સૌને ખબર છે બાપાએ આજ્ઞા જ કરી રાખેલી ભંડારી સંતને કે ચોખ્ખા ઘીની અંદર જ બધું બનવું જોઈએ. સ્વામિનારાયણ ઘી જોયું જ નથી, ચોખ્ખું ઘી, અને એની અંદર 2 મિષ્ટાન ક્યારેક આવે, એની અંદર ફરસાણ હોય, 2-3 શાક હોય, રોટલી ચોપડેલી ચોખ્ખા ઘીની અંદર હોય. અને હરિભક્તો સ્વયંસેવકો બધા કહે છે કે આવો ઉત્સવ તો ન ભૂતો ન ભવિષ્યથી, ભવિષ્યમાં કદાચ થાય પણ ન ભૂતો. અત્યાર સુધીના સત્સંગમાં સેવાઓ ઘણી કરી પણ આવો ઉત્સવ એક પણ નહીં. હવે આટલી બધી સેવા કરી છે આપણે, તેમ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે હું તમને બધાને હાર પહેરાવું. અમૃત મહોત્સવમાં કહે છે, શતાબ્દી મહોત્સવ અને અક્ષરધામ ઉત્સવની અંદર બાપા કહે છે કે તમને બધાને અક્ષરધામ અમે ભેટ આપીએ છીએ. કેટલું ઋણ એમનું આપણા ઉપર છે, તેમ છતાં પણ એમને વિચાર કાયમ રહે છે કે હજુ પણ હું ઉપકાર કરું, હજુ પણ હું એમની સેવા કરું. જો આ આપણા ગુરુની સમજણ છે, એની સામે આપણે ગુરુ દક્ષિણા કઈ રીતે અર્પણ કરવાની છે, તો એમના જેટલા પણ સંકલ્પો છે ને, એ સંકલ્પોની અંદર જ્યારે આપણે સામેલ થઈ જઈએ તો એ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. આપણે સૌ વિચાર કરીએ છીએ કે આપણે બાપાને રાજી કરવા છે, એમના માટે ખપી જવું છે, એમના માટે હોમાઈ જવું છે. પરંતુ જ્યારે એમના સંકલ્પો, એમને સિદ્ધ કરવા માટેના જે પ્રયત્નો છે, એની અંદર આપણે સંપૂર્ણપણે જોડાઈ જઈએ, એ સૌથી મોટી ગુરુ દક્ષિણા છે. શ્રીજી મહારાજ ધોરાજીની અંદર એવું કહે છે કે આપણે એક એક સાધુની વાસે લાખ લાખ માણસ ફરે ત્યાં સુધી સત્સંગ કરાવો છે. શ્રીજી મહારાજ કહે છે કે 100 કરોડ મનવારો ભરીને અમે લઈને આવ્યા છીએ, એટલા મનવારોની અંદર જીવો ભરીને જવા છે, એટલા જીવોનું કલ્યાણ કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ નામ ગુંજતું કરવું છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ 1964 સાલમાં વલ્લભ વિદ્યાનગરની અંદર કહે છે કે 500 વર્ષની અંદર પૃથ્વીના ખૂણે ખૂણે અક્ષર પુરુષોત્તમનું ભજન થતું હશે. અને એ જ યોગીજી મહારાજ 68 સાલમાં કહે છે કે 1,00,000 સાધુ કરવા છે. 700 તો સંકલ્પ કરેલો, પણ 68 સાલમાં ગોંડલમાં ફરી પાછો સંકલ્પ કરે છે 1,00,000 સાધુ કરવા છે. આજે આપણી કમ્યુનિટી લગભગ 10-11 લાખની મેક્સિમમ ગણીએ BAPSના આશ્રિતોની, એની સામે સંતો કેટલા છે? 840-850. એટલા સંતોની સામે 10,00,000 હરિભક્તો છે. જ્યારે 1,00,000 સાધુ થશે ત્યારે ગણતરી કરો કે ક્યાં પહોંચ્યો હશે હરિભક્તોનો સમુદાય. આ એમનો સંકલ્પ છે કે આપણે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ ગુંજતું કરવું છે. એ સંકલ્પ સિદ્ધ કરવો એ આપણો ગુરુ દક્ષિણાનો એક બહુ મોટો આયામ છે. ભગવાન સ્વામિનારાયણ એ પોતે ગોપાળાનંદ સ્વામીને કહે છે સ્વપ્નાની અંદર ઠોંઠ મારીને કે કેમ અમારું પુરુષોત્તમનું પ્રવર્તાવતા નથી.
એના માટે લાવ્યા છીએ આ લોકમાં અક્ષરધામમાંથી, અમારું સર્વોપરીપણું પ્રવર્તાઓ, નહીં તો આને આ શરીરની અંદર 1000 વર્ષ રાખીશ. અને ગોપાળાનંદ સ્વામી જાગીને શરૂ કરી દે છે કે ભાઈ શ્રીજી મહારાજ સર્વોપરી છે, અને એમાં કોઈકને ઝાડા થઈ ગયા. આચાર્ય મહારાજ કે શેતી શેતી વાત કરો ને સ્વામી, કોઈને પસ્તી નથી. ગોપાળાનંદ સ્વામી કે તમારા બાપે સ્વપ્નમાં કહ્યું તો હવે તમે ના પાડો છો એટલે નહીં કરીએ. અને પછી ગોપાળાનંદ સ્વામી દેહ છોડીને જતા રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીને આચાર્ય મહારાજ કહે છે કે સ્વામી કંઈક પાત્ર કુપાત્ર તો જુઓ, એમને વાતો કરો છો તે ક્યાંથી મેળ પડશે? સ્વામી કે ક્યાં પાત્ર કુપાત્ર જોવાનો મારે ટાઈમ છે, મારી વાત સમજે પાત્ર, ન સમજે તે કુપાત્ર. અને એમણે સર્વોપરીપણાની વાતો એ શરૂ રાખી. ગુણાતીતાનંદ સ્વામી એ પોતે પ્રેમાનંદ સ્વામીને કહે છે કે સ્વામી ક્યાં સુધી આ કુંજ લીનાના કુંજ ગલીના પદો ગાશો, હવે કંઈક અક્ષર ગલીના પદો ગાઓ. જો ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજ એ બધાનો મત છે, એ બધાની રુચિ છે કે આપણે સર્વોપરીપણાની વાતો એ કરીએ, ગુરુનો મહિમા કહીએ, સત્સંગનું પ્રવર્તન કરીએ. બ્રહ્માનંદ સ્વામી જ્યારે 87 સાલમાં ધામમાં ગયા અને એ વખતે ગુણાદિતાનંદ સ્વામી છેલ્લે એમને મળવા ગયેલા, બ્રહ્માનંદ સ્વામી કહે છે ગુણાદિતાનંદ સ્વામીને કે સ્વામી અમે તો શ્રીજી મહારાજની સાથે અક્ષરધામમાંથી સર્વોપરીપણાના પોટલા બાંધીને આવ્યા હતા, પણ પોટલા ખોલી જ ના શક્યા. નહીં, સંતોના પોટલાની ગાંઠ છે ને બહુ વિશિષ્ટ પ્રકારની હોય છે, એ છોડી ના શકે. એરપોર્ટ ઉપર જાઓ તો પહેલાં ખબર જ ના પડે, આપણી પાસે છોડાવે કે ભાઈ છોડો જોઈએ કેવી રીતે છૂટે. મારતાય ના આવડે ને ગાંઠ છોડતાય ના આવડે, આ તો જંબુરિયા કેટલાક ભેગા ફરતા હોય તો છોડી શકે, બાકી બહારના લોકોને છોડવાની ફાવે જ નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે અમે પોટલા અને ગાંસળીઓ બાંધીને આવ્યા હતા, પણ અમે શ્રીજી મહારાજનું પુરુષોત્તમપણું પ્રવર્તાવી ન શક્યા. સ્વામી તમે ઉતાવળ ન કરતા, તમે આ લોકમાં શ્રીજી મહારાજનું સર્વોપરીપણું પ્રવર્તાવીને આવજો. એ વાત બ્રહ્માનંદ સ્વામી જેવા પણ કરે છે આ આખી સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજની ગુણાતીત પુરુષોની અને એવા અનાદિ મુક્તોની રુચિ છે કે આપણે આ સત્સંગનું પ્રવર્તન કરીએ, સર્વોપરીપણાનું પ્રવર્તન કરીએ. જો આ વિઝનની અંદર આપણે જોડાઈ જઈએ તો એ આદર્શ ગુરુ દક્ષિણા છે. હમણાં જ તાજેતરમાં પરમપૂજ્ય સ્વામી બાપા સારંગપુરમાં હતા અને એ વખતે સાધકો પાર્ષદોએ એક આખું આયોજન કરેલું બાપાના જમતી વખતે. આયોજન કેવું કે ભવિષ્યની અંદર 13 વર્ષ પછી બાપાનો શતાબ્દી મહોત્સવ આવશે, તો એ વખતે શતાબ્દી મહોત્સવમાં કેવું આયોજન કરવાનું થશે? જેમ કે અત્યારે આપણે 44 થી 49 જેટલા વિભાગોનું વર્ગીકરણ કરીને એની અંદર આપણે કેવી રીતે સેવા કરવી એનું આયોજન કરીએ છીએ, તો એ વખતે કેવી રીતે આપણે આયોજન કરવાનું થશે? એ વખતે આ બધા જે સાધકો પાર્ષદો હતા એમણે બાપાની પાસે રજૂઆત કરી કે જુઓ બાપા, અમે આયોજન લઈને આવ્યા છીએ શતાબ્દી મહોત્સવનું, કે એ વખતે અત્યારે જો શતાબ્દીની અંદર 3 લાખ લોકો સભાની અંદર બેસતા હોય તો એ વખતે તો સત્સંગ ઘણો વધી ગયો હશે, એટલે 10 લાખ લોકો સભામાં બેસે એવું આયોજન કરવું પડશે, 10 લાખના ફૂડ પેકેટ તૈયાર કરવા પડશે, 10 લાખ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવી પડશે, અને 10 લાખ લોકોને ધ્યાનમાં રાખીને પાર્કિંગ, ઉતારા, જમવાનું, પાણી, ઇલેક્ટ્રિક આ બધી જ વ્યવસ્થા કરવી પડશે. એટલે 10 લાખનો આંકડો મનમાં રાખી અને એ લોકોએ આયોજન બાપાની પાસે રજૂ કર્યું. સ્વામી બાપા સાંભળી રહ્યા, પણ પછી સ્વામી કે 10 લાખ નહીં, 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે. પોતાના શતાબ્દી મહોત્સવ માટે બાપા બોલ્યા હોય તો કદાચ પહેલી વખત આપણને લાગે ગમત કરતા હશે, ગમત નહોતી, બાપા એકદમ વ્યવસ્થિતપણે બોલતા હતા. સ્વામી કે 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે, અને બાપા એવું પણ બોલ્યા કે આખી દુનિયાના બધા લોકો એ જોશે કાર્યક્રમ, એવું આયોજન કરો કે આખી દુનિયાના બધા લોકો જુએ, કોઈને અહીં આવવું પણ ના પડે એવી રીતનું આયોજન કરો. પણ સ્વામી કે 10 કરોડની વ્યવસ્થા કરવી પડશે સભાની અંદર, બેઠક વ્યવસ્થામાં. આ સભા મંડપ તો નાના પડે, ખુલ્લી જમીનો નાની પડે, આખું અમદાવાદ નાનું પડે ને, બધા મકાનો પાડીને જમીન કરી નાખીએ તોય. અને સ્વામીએ જે સંકલ્પ કહ્યો 10 કરોડ ક્યારે થાય? અત્યારે જો 3 લાખની સંખ્યા હોય તો 13 વર્ષ પછી કેટલી વધારવાની છે, કેટલા ગણો? તો 9 કરોડ 97 લાખ લોકોને વધારવાના છે. હવે એટલો સત્સંગ કરવા માટેનો સ્કોપ આપણા માટે આપણા ગુરુએ મૂકી દીધો છે. જો ગુરુ દક્ષિણ આપણે અદા કરવી હોય ને તો આપણે આ સંકલ્પને એ હૃદયની અંદર ધારીને એ મંડવું જ પડશે. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું કે એક જીવને ભગવાનને માર્ગે વાળીએ તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. દર 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હાથે બ્રેવલી એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડ કેવો હોય કે કોઈ વ્યક્તિએ સમાજની અંદર કોઈ મરતા ડૂબતા અથવા તો આપત્તિની અંદર આવેલા વ્યક્તિને પોતાના જાનના જોખમે મદદ કરી હોય, બચાવ્યા હોય, એ વ્યક્તિને બ્રેવલી એવોર્ડ આપવામાં આવે છે. હવે એક વ્યક્તિને પણ જો બચાવવામાં આવે,
જાનના જોખમે, તો એને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપવામાં આવતો હોય તો એક વ્યક્તિને ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે આપણે ભગવાનને માર્ગે વાળીએ ને આખા બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. એક આખા બ્રહ્માંડને ઉગારો તો કેટલા એવોર્ડ મળે? ગુણાદિતાનંદ સ્વામી આપણે એટલી અદ્ભુત વાત આપી છે કે આપણે એટલા બધા જોશપૂર્વક કાર્ય કરવા માટે કટિબદ્ધ થઈ જઈએ, પરંતુ ઘણી વખત આપણને લાગે છે કે બહુ સત્સંગ થઈ ગયો, હજુ તો કાંઈ થયો ના હોય. ઘણી વખત આપણે પણ એટલા દ્રઢ ન થયા હોય પણ તોય આપણને શું લાગે, બહુ સત્સંગ થઈ ગયો. અરે 10 લાખ લોકો 100 વર્ષની અંદર થઈ ગયા, કેટલો ઝડપથી આપણી BAPSનો ગ્રોથ થાય છે. અને ખરેખર રેમન્ડ વિલિયમ્સ નામના એક વ્યક્તિ જે આપણી સંસ્થા સાથે ખૂબ જ ગુણાનુરાગી છે, એ વ્યક્તિએ ભારતમાં આવી અને હિન્દુઇઝમ ઉપર એક થીસિસ લખવાનો વિચાર કર્યો. અને એ વ્યક્તિએ તપાસ કરતા BAPS સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય એના વિશે જાણ્યું અને પછી એણે થીસિસ લખી આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર. અને એમાં એણે હેડિંગ આપેલું ધ ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ સ્વામિનારાયણ સેક્ટ. એની અંદર એણે લખેલું કે આજે સૌથી ઝડપથી પ્રચાર અને પ્રસાર પામતો સંપ્રદાય જો કોઈ હિન્દુઇઝમમાં હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાય છે. અને એની સામે આપણને એવું લાગે છે કે ભાઈ બધા જ સ્વામિનારાયણના ફિરકાની સામે આપણો BAPSનો સૌથી વધારે વધે છે. આપણને લાગે 10 લાખ થઈ ગયા, શું 10 લાખ? એની સામે દુનિયાના ધર્મો જુઓ કેવી રીતે કેટલા સમુદાય સુધી એ લોકો પ્રયત્ન કરે છે. ખ્રિસ્તી ધર્મનો અનુયાયી વર્ગ 2 અબજનો છે. આખી દુનિયાની 6.5 અબજની વસ્તીમાંથી 34-35% અનુયાયી વર્ગ એ ખ્રિસ્તી ધર્મનો છે, 2 અબજની વસ્તી છે. પણ જુઓ એ લોકો હજુ સંતોષ નથી પામતા, એ લોકો સતત એ મંડ્યા જ રહ્યા છે કે આપણે ગમે એમ કરીને આખી દુનિયાને વટલી નાખવી છે. કદાચ પશ્ચિમના દેશોની અંદર રંગવાનું વિચાર હોય તો સમજ્યા, પરંતુ ભારત જેવા દૂરના દેશની અંદર પણ આવીને એ લોકો ખ્રિસ્તીકરણ કરવા માટેનો પ્રયત્ન એ કરતા હોય છે. એક નક્કર અને વ્યવસ્થિત આયોજનપૂર્વક એ લોકો મંડેલા છે. આ વાતો આપણે એટલા માટે કરીએ છીએ કે એ લોકો ખોટું કરે છે એ તો સમજવાનું જ છે, પરંતુ એની સામે આપણે હજુ કેટલા પાંગળા છીએ, આપણે કેટલી હદ સુધી પ્રચાર કરવા માટેની તમન્ના આપણા હૃદયમાં રાખવાની છે, એના માટે આ ખ્રિસ્તી ધર્મની મુસ્લિમ ધર્મની કેટલીક વાતો આપણે કરવાના છીએ. તો એક LK ઓબેરોય નામના વ્યક્તિ, એ પોતે આ ભારત દેશના બહુ મોટા વિદ્વાન વ્યક્તિ હતા, એ વ્યક્તિએ નક્કી કર્યું કે આ ભારતની અંદર આ લોકો આટલી બધી ખ્રિસ્તી ધર્મની ફેલાવવાની પ્રવૃત્તિ કરે છે તો આપણે તપાસ કરીએ કે એની પાછળ એનો હેતુ શું છે. તો આ વ્યક્તિ એ કન્વર્ટ થયો, હિન્દુમાંથી ખ્રિસ્તી થયો, જોવા માટે, જાણવા માટે. કારણ કે એના જેવો વેશ, કેશ અને સંપ્રદાય અપનાવ્યા વગર ખબર ના પડે, એટલે એ ખ્રિસ્તીકરણ એ થાય છે. અને ધીમે ધીમે સ્ટેપ વાઇઝ એ પેલા પાદરી થયો, પ્રિસ્ટ થયો, પાદરી થયો અને બિશપ થયો. બિશપ થઈને એ વેટિકનની અંદર ત્યાં આગળ જાય છે. લગભગ 100 એકર જમીનની અંદર આ વેટિકન સિટી છે. 2002 સાલમાં અમે લોકો ત્યાં કોઠારી સ્વામીની સાથે પણ ગયેલા હતા. એ વખતે આખી દુનિયાનો નાનામાં નાનો દેશ છે, પણ એ લોકોએ એટલા માટે દેશ કર્યો છે કે અમદાવાદની વચ્ચે સેટેલાઇટ વિસ્તાર હોય એમ રોમ શહેરની વચ્ચે આ વેટિકન સિટી છે, અને વેટિકન સિટી એટલે દેશ. હવે એ લોકોએ પોતાનું સ્વતંત્ર રાજ્ય આખા દેશ તરીકે ગણાય આખી દુનિયામાં, એટલા માટે એમણે ખ્રિસ્તી દેશ કરવા માટે એક આખો દેશ જુદો પાડ્યો છે. એની સિટીઝનશીપ ફક્ત 700 માણસની છે અને એ દેશની અંદર સિક્યુરિટી 1800 માણસની છે. 700 સિટીઝનનો દેશ આ રોમ, એની વચ્ચે વેટિકન સિટી જે એક દેશ ગણાય છે, ખ્રિસ્તી દેશ. ત્યાં આગળ આ વ્યક્તિ પહોંચ્યો જ્યાંથી ને આ પોપની નિયુક્તિ થાય છે. બિશપ થઈને ત્યાં પહોંચ્યો અને એ વ્યક્તિ ત્યાં રહેતા રહેતા આખી આ ખ્રિસ્તી ધર્મની અંદર કેવી રીતે આખા વિશ્વમાં ખ્રિસ્તીકરણ કરવાની પદ્ધતિ અને ટેકનિક્સ અપનાવે છે એનો અભ્યાસ કરતા કરતા એણે આખી બ્લુપ્રિન્ટ ભેગી કરી. કેવી રીતનું આયોજન હોય છે, કેવો વિચાર હોય છે, કોણ કોણ સામેલ હોય છે, કેટલા સામેલ હોય છે, કેટલું ફંડિંગ થાય છે, અને દુનિયાના કયા કયા દેશોમાં અત્યારે ક્યાં પરિસ્થિતિ પહોંચી છે, ભવિષ્યમાં 25 વર્ષમાં એ લોકો શું કરવાનું ધારે છે, એ આખી બ્લુપ્રિન્ટ એણે ભેગી કરી. બસ આટલું જ એને કરવાનું હતું, એટલે ભાગીને પાછો ભારત આવી ગયો, ફરી હિન્દુ થઈ ગયો. અને એ વ્યક્તિ અમદાવાદની અંદર આપણા સંતોને વિશ્વના ધર્મો ભણાવવા માટે આવતા હતા, એમાં એણે આ બધી જ વાતો કરી. પણ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે ભારતમાં આવ્યા પછી જ્યારે એણે ખુલ્લે છોગે આ ખ્રિસ્તીકરણની સામે બંડ ઉપાડ્યું, એ વખતે ભારતમાં આવ્યા પછી 15 દિવસમાં એક ટ્રેનની અંદર જતા હતા, એ બ્લુપ્રિન્ટ સાથે એ પોતે ક્યાં ગુમ થઈ ગયા હજુ સુધી કોઈને ખબર નથી પડી. આખું એક મિશન ચાલે છે
એવું કહેવાય છે કે 246 અબજ ડોલર નો ખર્ચ દર વર્ષે આ ખ્રિસ્તી દેશ આખી દુનિયાને ખ્રિસ્તી કરવા માટેનો એ કરી રહ્યું છે. એટલે કે ભારતનું જે દેવું છે એના કરતા ડબલ ખર્ચ દર વર્ષે આ ખ્રિસ્તી દેશો એ ખ્રિસ્તીકરણ કરવા માટે કરી રહ્યા છે. આપણે ખિસ્સામાંથી કદાચ પ્રસાદ આપવાનો થાય ને બાળકોને, તો એ આપણને લાગે ખિસ્સું અડવું થઈ ગયું. ઘણી વખત બિચારા બાળકો મમરાને એ જ ખાતા હોય કાયમ, અથવા તો પેલી નાની 5 પૈસાની પીપરમેન ખાતા હોય. આપણે એવું નથી કહેતા કે આપણે વધારે આપીએ, પરંતુ જ્યારે આપણે પૈસાનો વિચાર કરીએ છીએ ને ત્યારે આપણને આ પ્રસંગ યાદ આવવો પડે કે 246 અબજ ડોલર ધર્મના પ્રવર્તન માટે કરતા હોય તો એ લોકો ક્યાં જઈને પહોંચશે. એ વ્યક્તિ ભારતમાં આવ્યા અને પછી એ વ્યક્તિએ આખા દેશની અંદર એવી જાગૃતિ લાવી અને એના આધારે કેટલાક દેશોની અંદર પછી સર્વે થયો ત્યારે ખબર પડી કે ખરેખર આ લોકો એક મિશન સાથે મંડેલા છે. કેરાલાની અંદર વર્ષો પહેલાં જ્યારે સૌથી પહેલો બિશપ એક પાદરી આવ્યો, તો અહીંયા આવ્યા પછી કેરાલાની પ્રજાએ એનો વિરોધ કર્યો કે ભાઈ એ ન જોઈએ. ખ્રિસ્તીના એ પાદરીને મારી નાખવામાં આવ્યો. એવા 39 પાદરીઓ કેરાલાની અંદર આવ્યા, ત્યાં સુધી એને મારી નાખ્યા અને ત્યાર પછી વેટિકનની અંદર બિશપની સભા થઈ અને એની અંદર જાહેરાત થઈ કે ભાઈ કેરાલાની અંદર 40મા વ્યક્તિને મોકલવાના છે. કોણ તૈયાર થશે? એક જ વ્યક્તિને મોકલવાના છે. 100 જણા તૈયાર થયા, 100 જણા. એને કહેવામાં આવ્યું કે ભાઈ ત્યાં આગળ મૃત્યુ છે. અરે ભલે ને મૃત્યુ હોય, અમે મરવા તૈયાર છીએ. એ 100એ 100 જણાને જવાનું હતું, એમાંથી એક વ્યક્તિને પસંદ કરવાનો હતો. એ વ્યક્તિ ગયો, 40મો જણો ગયો અને લોકોને થયું કે ભાઈ આ 40મો જણો, 39 મારી નાખ્યા તો આ 40માની શ્રદ્ધા ડકતી નથી, ચાલો આપણે સ્વીકારીએ. અને આજે આઘાત સાથે વાત કહી શકીએ કે લગભગ 70થી 80% કેરાલા એ આખું ખ્રિસ્તી થઈ ગયું છે. જો એક વિચાર સાથે પ્રયત્ન એ લોકોએ માંડ્યો તો ક્યાં પહોંચીને ઊભું રહ્યું છે આજે. એ લોકો આખું એક જુદું રાષ્ટ્ર માગે છે ભારતની પાસેથી કે અમને જુદું એ આખું સ્વાયત્ત સ્વતંત્ર લોકશાહી દેશ તરીકે જાહેર કરી દો. જો આવી પરિસ્થિતિ આપણા દેશની અંદર થયેલી છે, તમે આ બાજુ આદિવાસી વિસ્તારની અંદર જાઓ તો 10-10 કિલોમીટર એક એક આશ્રમ આવે, નામ જ આશ્રમ રાખ્યું હોય. જો એ લોકોની પદ્ધતિ પોલિસી કેવી છે કે આપણે કોઈ દિવસ આપણી આસ્થામાંથી ને ચ્યુત નથી થવાના, એટલે આસ્થાનું પોષણ થાય એવી રીતે વટાળ પ્રવૃત્તિ કરે છે. તો એ લોકોએ એમના ચર્ચના નામ હવે શું કરી નાખ્યા? પ્રેમ મંદિર. રાજકોટની અંદર તમે જાઓ તો રાજકોટમાં કાલવા ડોડ ઉપર આગળ એક મંદિર છે અને ઘણી વખત સંદેશમાં કે ગુજરાત સમાચારની અંદર કોલમમાં એનો ફોટો હોય. કાલાવા ડોડ ઉપર આપણું મંદિર થયું છે, હજુ સુધી કદાચ ક્યારેય આપણો ફોટો નહીં આવ્યો હોય ધાર્મિક સ્થાનની અંદર, પણ એનો ફોટો લગભગ આવે છે. એ મંદિર ચર્ચ છે પણ એનો આકાર મંદિર જેવો શિખરવાળો કર્યો છે. એનું નામ પ્રેમ મંદિર આપ્યું છે. મંદિર શબ્દ આવ્યો ને એટલે આપણો હિન્દુ જવાનો જ. તો આદિવાસી વિસ્તારની અંદર જેટલા પણ એમના ચર્ચો છે એને આશ્રમ નામ આપ્યું. એની અંદર જે પાદરી હોય, પ્રિસ્ટ હોય, એ બધાને એ લોકોએ નામ કેવા આપ્યા? તો તેજોમયાનંદ, વિશ્વાનંદ, દિવ્યાનંદ, આવા બધા નામ આપે. ફાધર કે તો કોણ જાય? બધાને ખબર પડે કે આ તો ભાઈ ક્રિશ્ચિયન લાગે છે, પણ આવા બધા નામ આપ્યા. આ તો હિન્દુ નામ છે એટલે કોઈ પણ વ્યક્તિને ત્યાં જતા સંકોચ ન થાય. અને એમ કરતાં કરતાં એ લોકો વટાળ પ્રવૃત્તિ શરૂ કરે. મહેસાણા બાજુ રાવળ સમાજ બહુ મોટો છે. હવે એ રાવળ સમાજનું પરિવર્તન કરવા માટે, વટાળ કરવા માટે એ લોકોએ ત્યાં એક ઉંટેશ્વરી માતાનું મંદિર બાંધેલું છે. હવે ઉંટેશ્વરી માતા એટલે આપણા મનમાં શું થાય કે પેલી માતા આવે છે ને ઊંટ ઉપર બેસે, કઈ માતા છે? દશામાં, દશામાં, એ દશામાં છે. આપણને લાગે આ દશામાં જેવી જ કોઈ એમની બેન હશે, આપણને એવું લાગે. પણ એ ઉંટેશ્વરી માતા એટલે શું? મંદિર છે આખું. અને નામ ઉંટેશ્વરી માતા મંદિર, અંદર કોઈ જાય ને તો ત્યાં મધર મેરીનું સ્ટેચ્યુ છે, એના ખોળાની અંદર જીસસ સૂતા છે, એ ઉંટેશ્વરી માતા. લો, આ મેરીનું નામ નવું ક્યાંથી ઉંટેશ્વરી આવી ગયું? પણ આપણી માન્યતાઓને સાચવીને આપણને એ પરિવર્તિત કરવા માટે આવા બધા ઓઠા અપનાવે છે. આપણને ખ્યાલ પણ ન આવે, આપણને લાગે મારો દીકરો કોન્વેન્ટ સ્કૂલમાં ભણવા જાય. શું કોન્વેન્ટ સ્કૂલ? મારો દીકરો અંગ્રેજી સારામાં સારું શીખે, સમાજમાં ઊભો રહે, પણ કોન્વેન્ટ સ્કૂલ એટલે નક્કર ખ્રિસ્તીકરણ કરવા માટેની એક પાઠશાળા છે. હું પોતે પણ ભણેલો છું, મને પણ ખબર છે. પરંતુ એ કોન્વેન્ટ સ્કૂલની અંદર શું પ્રવૃત્તિ થાય છે? એક સ્પષ્ટ ધ્યેય સાથે એ લોકો મંડ્યા છે કે કોન્વેન્ટ સ્કૂલ એટલે છોકરાઓની અંદર એ લોકોને કન્ફ્યુઝડ હિન્દુ કરવા માટેની એક સખત પ્રવૃત્તિ. આપણને મદ્રેસા એકદમ જલદ લાગે કે મદ્રેસાની અંદર તો બસ બધાને મુસ્લિમ જ કરવાની વાતો છે, પણ આ કોન્વેન્ટ સ્કૂલો છે ને એકદમ કોલ્ડ વોર છે.
એ દરેક વ્યક્તિની અંદર હિન્દુત્વ ભૂસાડી અને ખ્રિસ્તીકરણ કરવા માટેનો પ્રયત્ન છે. વર્ષો પહેલા આપણે સૌ હિન્દુઇઝમ નામનું એક મેગેઝિન આવે છે, હવાઈ ટાપુમાંથી બહાર પડે છે, એમના ગુરુ શિવાય સુબ્રમણ્યમ સ્વામી બાપાને પણ મળેલા છે 95 સાલમાં, સારંગપુર પણ આવેલા. એના તંત્રી એ ભારતમાં આવ્યા અને કેરળની અંદર ગયેલા. આ ચુસ્ત હિન્દુ છે પણ એનો મિત્ર ચુસ્ત ક્રિશ્ચિયન છે. આ વ્યક્તિએ પૂછ્યું પેલા એના મિત્રને કે તમે આવા દૂર દેશથી અમેરિકાથી અહીંયા આટલા બધા પૈસા ખર્ચવા માટે આવ્યા છો, અહીં ફાયદો શું છે? શું તમારા મનમાં એવું છે કે આખા ભારતને ખ્રિસ્તી કરી દેવું છે? આટલા બધા ખર્ચા સ્કૂલો કે છાત્રાલયોની અંદર કરો છો, એની પાછળનો હેતુ શું છે? ખ્રિસ્તી કરવા છે બધાને. તો પેલો કહે છે કે ભાઈ અમે જાણીએ છીએ કે બધા ખ્રિસ્તી ન થાય, બધા ખ્રિસ્તી કે થોડા થવાના છે, કે તો પછી આટલો બધો ખર્ચ શા માટે કરો છો? એમણે કહ્યું કે બધા ભલે ખ્રિસ્તી ન થાય, પરંતુ અમારું એટલું મિશન તો ચોક્કસ છે કે કન્ફ્યુઝડ હિન્દુ થઈ જવો જોઈએ. અમારી સ્કૂલમાંથી ભણીને બહારે નીકળે એટલે એ ભલે ખ્રિસ્તી ન થાય, પરંતુ હિન્દુ તો રહેવો જ ન જોઈએ. હિન્દુ ન રહેવો જોઈએ એટલે એને પ્રસાદ આપો ને તો શું કે? વાય પ્રસાદ? પ્રસાદ શા માટે? સંતોને પગે લાગવાનું કહેવામાં આવે. વાય શુડ આઈ બો સંતો? હું સંતોને કેમ પગે લાગુ? એને કહેવામાં કે ભાઈ એકાદશી કરવી જોઈએ, ફરાળ ખાવું જોઈએ, અનાજ ન ખવાય. શા માટે એકાદશીને દિવસે અનાજ ખાવાનું નહીં? રોજ તો ખાઈએ છીએ, એકાદશી દિવસે જ કેમ નહીં? હું નોમના દિવસે નહીં ખાઉં. આ જે વસ્તુ છોકરાઓના મનની અંદર અત્યારે દિન પ્રતિદિન વધતી જાય છે, અને તમે જોશો ઘણા બધા કાર્યકરો નવા નવા થયા હોય ને, હરિભક્તો કિશોરો નવા નવા થયા હોય ને, તો એ પગે કેવી રીતે લાગે? આ પદ્ધતિ છે આપણી, હાથ જોડવાની પદ્ધતિને ભૂસાડીને એ લોકોએ જીસસની પદ્ધતિ લાવી દીધી. જો આ બધી કોન્વેન્ટ સ્કૂલનું પરિણામ છે, આપણે નહીં જાગીએ ને તો આ બધા જ આખી દુનિયાને ખ્રિસ્તી કરવા માટે બેઠેલા છે. દરિયાપાડા વિસ્તાર, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીઓ માટે સ્કૂલો ચાલે, હોસ્ટેલો ચાલે, એની અંદર પણ એ લોકો છોકરા કરતાં છોકરીઓની સંખ્યા વધારે રાખે. 1000 છોકરા રાખે ને 2000 છોકરીઓ રાખે, પણ એ 1000 છોકરા હોય ને એમાંથી જે ટોપ ક્લાસના એકદમ બ્રિલિયન્ટ છોકરા હોય એ લોકોને પસંદ કરે 6-8-10, અને એ લોકોને પોતાના ખર્ચે વધારે સારો ઉચ્ચ અભ્યાસ કરાવતા એ લોકોને આઈએએસ કક્ષાનો અભ્યાસ કરાવે. શા માટે આઈએએસ બનાવે છે? એટલા માટે કે આઈએએસની પદવી એ મળ્યા પછી એ કલેક્ટર થાય, કમિશનર થાય, કે કોઈ મોટા હોદ્દાવાળો અધિકારી સમાજની અંદર થાય, તો 35 વર્ષ સુધી એ નિવૃત્ત નથી થવાનો. પેલા રાજકીય નેતા તો 5-5 વર્ષમાં ઉથલી જાય, પણ આ પીએ સેક્રેટરી એ તો બધા વર્ષો સુધી હાલ્યા કરતા હોય. ઇન્દ્ર બદલાય ઇન્દ્રાણી ના બદલાય, ગુણાદિતાનંદ સ્વામી કહે છે, એમાં બધા પીએ ના બદલાય. 35 વર્ષનું સુખ થઈ જાય. એ કલેક્ટર ખ્રિસ્તી હોય અને પછી કોઈ પણ ફાઇલ મૂકવામાં આવે ચર્ચ માટે કે કામકાજ માટે, એ પછી રોકે? અને હિન્દુની ફાઇલ મૂકવામાં આવે તો? ભુજની અંદર આપણે 15-10 વર્ષથી ધક્કા ખાયા છીએ, ચાલ્યા જ કરે છે, આમ તો 8-9 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, ફાઇલ આગળ ચાલતી જ નથી. કેમ? કે બસ હિન્દુ મંદિરો થવા ન જોઈએ, ક્રિશ્ચિયન ચર્ચો માટે પરવાનગી આપવી જોઈએ. જો એક વ્યક્તિ આવો તૈયાર થાય તો કેટલી મોટી ખ્રિસ્તીકરણની એ પ્રવૃત્તિ કરી શકે. એક ટોચનો વ્યક્તિ અત્યારે ભારત ગવર્મેન્ટની અંદર બેઠો છે ક્રિશ્ચિયન, એને લીધે ઝારખંડની અંદર 3000 ચર્ચોની જમીન મફતમાં આપી દીધી. 3000 ચર્ચો બનાવવા માટેની જમીન મફત અને આપી દીધી, અને બનશે. જો એક વ્યક્તિ આવો તૈયાર થાય તો દર વર્ષે 10-10 તૈયાર થાય તો ક્યાં પહોંચે 35 વર્ષ પછી? અને એ બધા અધિકારીઓ તમે જુઓ ગુજરાતની અંદર ને બધા જ રાજ્યોની અંદર, બધા જ ખ્રિસ્તી હશે મોટાભાગના. આની પાછળનું ષડયંત્ર છે. ખ્રિસ્તી બહેનોને વધારે રાખે શા માટે? કે ભાઈ એક છોકરી ખ્રિસ્તી થશે તો એના ઘરને ખ્રિસ્તી કરશે, પરણીને જ્યાં જશે એને ખ્રિસ્તી બનાવશે, અને જેટલી પ્રજા ઉત્પન્ન થશે એ બધી પણ ખ્રિસ્તી થશે. આ કેવું આયોજન કરે છે આ લોકો, આપણને ખબર પણ ન પડે, આપણે વિચારી પણ ન શકીએ એટલી હદ સુધી આ લોકો વિચારે છે. આ વર્ષે 31 ડિસેમ્બર સુધી આ ક્રિશ્ચિયનનો માહોલ રહ્યો નાતાલનો, આપણા ગુજરાતની અંદર સારું હતું, પણ ગુજરાત બહારના તમામ રાજ્યોની અંદર 7 દિવસની રજા પડી કોલેજોની અંદર. શાના માટે? આ કંઈ આપણો ઉત્સવ છે? આપણા દિવાળીની અંદર 15 દિવસની રજા પડે અને 7 દિવસની રજા હોય? પરંતુ આ એક ષડયંત્ર છે. ધીમે ધીમે એક જ દિવસનો ઉજવાતો આ ક્રિશ્ચિયનનો નાતાલનો દિવસ 7 દિવસ સુધી પહોંચ્યો. ભવિષ્ય એવું થશે કે દિવાળીની લગોલગ એટલા દિવસોની રજા માગશે. જો આ બધું જ આયોજનપૂર્વકનું કાર્ય આ લોકોનું થાય છે, આ મલ્ટીપ્લેક્સો આવી ગયા, મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીસ આ ભારતની ગુજરાતની અંદર આવી ગઈ. આ શું છે? મેકડોનાલ્ડ્સની અંદર જે વેચાય છે ને એ ગાયનું માંસ વેચાય છે. આપણા કેટલાક સમાજ સેવકો બાંગ પોકારી પોકારીને કહે છે કે ભાઈ ગૌ હત્યા ઉપર પ્રતિબંધ લાવો,
ગૌ હત્યા થાય છે, રોજ છાપાની અંદર કતલે જતી આ બધી ગૌ કે બળદ એને રોકવામાં આવે, બચાવવામાં આવે. પણ એની સામે આ છૂટા હાથે કાયદેસર રીતે પરવાનગી મેળવીને ગુજરાત જેવા પવિત્ર દેશની અંદર ગાયનું માંસ ખુલ્લે છોગે વેચી શકે, આ શું છે બધું? જો આપણે વિચાર નથી કરતા એટલે ખ્યાલ નથી આવતો, પરંતુ ભારતમાં 33 થી 45 કરોડ કિશોર કિશોરીઓ છે એને એક સાથે ખ્રિસ્તી કરવા માટેના અથવા તો એના વિચારધારાને ખ્રિસ્તી કરવા માટેનો પ્રયત્ન એ લોકોએ આવો કોલ્ડ વોર દ્વારા અપનાવેલો છે. જો આ એક વાત એ લોકોના સંપ્રદાયની અંદર છે, કેટલી હદ સુધી એ લોકો જાય છે. ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરવા માટે બિશપ ઇબરાયો હતો. આશ્ચર્ય થાય ને, આપણે જેનો પ્રચાર કરવા માટે તૈયાર થયા છીએ એ ભગવાન સ્વામિનારાયણને ખ્રિસ્તી કરવા માટેનું આયોજન લઈને બિશપ ઇબરાવેલો, અને એણે નક્કી કરેલું આયોજન સાથે કે આપણે સ્વામિનારાયણને છે ને મુંબઈ મોકલવા છે અને ત્યાં એને પાદરી તરીકે તૈયાર કરવા છે, પછી બિશપ બનાવવા છે, અને પછી ત્યાં બાઇબલ એમને આપી દેવું છે, અને બાઇબલ લઈને એ ગુજરાતમાં પ્રચાર કરવા આવે એવું આયોજન ભગવાન સ્વામિનારાયણ માટે ખ્રિસ્તીકરણ કરવા માટે વિચારાઈ ગયેલું. હવે એમના માટે વિચાર આવ્યું હોય તો આપણા માટે ના વિચારાયેલું હોય? હવે ભગવાન સ્વામિનારાયણ સુધી પકડવા ગયા, કેટલી હદ સુધી પહોંચતા હશે. પૂજ્ય ડૉક્ટર સ્વામીએ રાજપીપળાની અંદર એક પ્રસંગ કહેલો, સભાની અંદર એમણે વાત કરી કે અમદાવાદની એક બેંકના ઉદ્ઘાટન માટે ડૉક્ટર સ્વામી પધાર્યા અને એમનું પ્રવચન આપણે જાણીએ છીએ જબરજસ્ત અસ્મિતાવાળું, અને એ સભાની અંદર સ્ટાફની કોઈક બેન એ ખ્રિસ્તી હશે બેઠેલી, એણે જોયું કે આ તો ધારદાર બોલે છે ડૉક્ટર સ્વામી, આ ખ્રિસ્તી હોય તો. એના મનમાં વિચાર આવે, આપણને વિચાર આવે કોઈ પારાયણ મોટી મોટી કરતો એને આપણને વિચાર આવે કે આ BAPSનો થઈ જાય, પ્રમુખ સાહેબનો થઈ જાય અને આપણો જ મહિમા ગાય, ભલે લાખ માણસ સામે બેઠું હોય તો કેટલો પ્રચાર થાય. આપણને વિચાર આવે કોઈ ધર્મગુરુનો, કોઈ પારાયણ કરનારાનો? પણ પેલીને આવ્યો, એના મનમાં અસ્મિતા છે એટલે કેટલું બધું એને વિચાર આવે છે. તો એણે ખબર છે કે સ્વામિનારાયણના સાધુને આવી મર્યાદા છે એટલે એક પાદરી પાસે પત્ર લખાવ્યો, 4 પુસ્તકો બાઇબલને લગતા મોકલ્યા અને કહ્યું કે અમારા પાદરી તમને મળવા આવશે. એ આવ્યો પાદરી અમદાવાદ મંદિરમાં, ડૉક્ટર સ્વામીને મળ્યો, બાઇબલની વાતો કરી, 4 પુસ્તકો આપ્યા, અને ડૉક્ટર સ્વામી કહે છે કે ત્યાર પછી 4 વખત મારી ઉપર પુસ્તકો આવ્યા છે, એ બાઈએ મોકલાવ્યા છે, અને એના મનમાં સ્પષ્ટ ધ્યેય છે કે તમે જો અહીંયા આવી જાઓ ને તો ખ્રિસ્તી ધર્મનો બહુ સારો પ્રચાર થાય. આ ડૉક્ટર સ્વામી સુધી અડી ગઈ. જુઓ તો ખરા કેટલી બધી એ વ્યક્તિને આવી ખુમારી હશે, અડી ગઈ એટલે આ સેન્સમાં કે ભાઈ એને ખ્રિસ્તી કરવા છે. કેટલી હદ સુધી માણસ વિચારે છે, આપણને કોઈ દિવસ વિચાર આવે છે કે કોઈ ધર્મગુરુને આપણે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના ઘૂંટ પીવડાવી દેવા છે? જો ડૉક્ટર સ્વામીને આવે છે, અક્ષરધામના ઉદ્ઘાટન વખતે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામને બાપા આશીર્વાદ આપે છે, સ્મૃતિ ભેટ આપે છે, અને ડૉક્ટર સ્વામી ઊભા થાય છે સોફામાંથી અને જઈને માળા પકડાવે છે કે લો માળા, સ્વામિનારાયણ મંત્ર ભજ્યો. પ્રમુખ સ્વામી મહારાજ 2000ની સાલમાં માયામીની અંદર બિલ ક્લિન્ટનને મળે છે ત્યારે માળા આપે છે અને કહે છે કે લો આ માળા કરજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અને તમારું કલ્યાણ થશે, તમારા દુઃખ દૂર થશે. પ્રમુખ સ્વામી મહારાજ ડૉક્ટર સ્વામી જેવા ત્યાં સુધી અડી શકતા હોય તો આપણે એમની પરંપરામાં એમના ભક્તો છીએ. તો આપણે પણ આવી ખુમારી રાખીને જો મંડીએ ને તો ખરેખર આપણો સત્સંગ પણ પ્રવર્તે એવી શક્યતા છે. મુસ્લિમ ધર્મ કેટલો બધો પ્રચાર કરે છે, કેટલી હદ સુધી ગયા છે, રોજના 60 બહેનો છોકરીઓ અત્યારે ગુજરાતની અંદર મુસ્લિમ એ યુવકને પરણે છે કે તા મુસ્લિમ થાય છે, કેટલી હદ સુધી પહોંચી ગયા છે. ઇંગ્લેન્ડની અંદર, અમેરિકાની અંદર, ભારતની અંદર મુસ્લિમો પણ એક જબરજસ્ત જનૂનપૂર્વક એ મંડેલા છે એના ધર્મનો પ્રચાર કરવા માટે. ફતવાસો મુલ્લા નામનું એક અરુણ સૌરીએ પુસ્તક લખ્યું છે અને એની અંદર એ વ્યક્તિએ લખ્યું છે કે આ મુસ્લિમ ધર્મની અંદર હિન્દુ છોકરીને એક મશીન માનવામાં આવે છે. મશીન, જે મશીનમાંથી ને એક પછી એક વસ્તુ તમે ડુપ્લિકેટ કાઢ્યા જ કરો કાઢ્યા જ કરો, એમ હિન્દુ છોકરીને આ લોકો એક મશીન તરીકે માને છે. એની સાથે લગ્ન કરે, લગ્ન કરીને છોકરાઓ થાય, પછી એ છોકરીને રવાના કરી દે, જા. ઇંગ્લેન્ડની અંદર એવી ઓછામાં ઓછી 4 થી 6 જેટલી છોકરીઓ આપણી સત્સંગીની છે, નિષ્ઠાવાન સત્સંગીની, કે એ લોકોને ત્યાં આવા દીકરાઓ જન્મી ગયા અને પછી કાઢી મૂકવામાં આવ્યા. અને એ છોકરી પરણીને છોકરાઓ સાથે ઘરે આવે તો માતા પિતા ના પાડી દે, કારણ કે ત્યાં તો અમથુંય સ્વતંત્ર છે, ના પાડી દે કે ભાઈ હવે તારી રીતે તું રહે, અને પોતે ક્યાં જવાની છે, હવે બીજા મુસલમાનને પરણશે, બીજા મુસલમાનને પરણશે અને બીજા છોકરાઓ થશે, એ પાછો 2-4 છોકરા કરીને કાઢી મૂકશે અને નવી જગ્યાએ રહેશે. આ એક મશીન તરીકે માનીને એ લોકો કન્વર્ઝનની પ્રક્રિયા એ કરી રહ્યા છે. કેટલી હદ સુધી એ લોકો વિચારે છે કે તમે જુઓ ફિલ્મની અંદર એક્ટરો બધા જ લગભગ મુસલમાન છે, કંઈક ખાન ત્રિપુટી કહેવાય છે ને એ કોણ છે, મુસલમાન છે.
એની સામે જેટલી પણ એક્ટ્રેસો હોય છે ફિલ્મની અંદર, એક પણ મુસલમાન છોકરી લાવો, એક પણ, કદાચ હોય તો મને ખ્યાલ નથી, આ તો હું સાંભળીને કહું છું તમને, એક પણ મુસલમાન છોકરી નહીં હોય. અને મેરેજ કે લવ એ હિન્દુ છોકરો મુસલમાન છોકરી, આપણે હિન્દુ છોકરી જોડે કરે, શા માટે? કે એક પ્રકારની આ સાજીશ ગોઠવાયેલી છે, વર્ષોથી આ ચાલે છે. એની પાછળનું કારણ શું છે કે આપણા હિન્દુ માનસની અંદર જે હિન્દુ માતા પિતાના મનમાં છે કે ભાઈ હિન્દુ છોકરી મુસલમાનને ત્યાં જવી જ ના જોઈએ, એ ધીમે ધીમે બ્રેન વોશ કરી રહ્યા છે કે ભાઈ મુસલમાન છોકરો છોકરા જોડે પરણવામાં કંઈ વાંધો નહીં, એ તો સારો છે, એક્ટર છે અને આમ હીરો જેવો છે, હિન્દુ છોકરીને પણ મનની અંદર થાય કે આમાં કંઈ છોચ નથી. ત્યાં ઇંગ્લેન્ડની અંદર એક હરિભક્તના દીકરીની વાત અમને કરેલી વિષ્ણુભાઈ પુરોહિતે, કે એ છોકરીને કહેવામાં આવ્યું કે તું આ મુસ્લિમ છોકરા જોડે ના જા, તો એણે કહ્યું કે કેમ, એ છોકરો સારો છે, દેખાવડો છે, કેમ ન જાઓ. જો કેટલી હદ સુધી એ લોકો હિન્દુ છોકરીઓને ફસાવતા હોય છે, ત્યાંની યુનિવર્સિટીઓની અંદર બારે રીતસર મુસલમાન છોકરાઓ પેમ્પલેટ લઈને ઊભા હોય છે કે ડુ યુ વોન્ટ ટુ ટેક કન્વર્ઝન, તારે મુસ્લિમ થવું છે, એમ કરીને પ્રત્યેક છોકરીના હાથમાં પકડાવે. એ લોકો માટે એવું કહેવાય છે કે એક છોકરીને તમે કન્વર્ટ કરો તો 10 લાખ રૂપિયા ઇંગ્લેન્ડની અંદર મળે છે, અને મને અહીંયા એવા સમાચાર મળેલા કે અહીંયા 3 લાખ રૂપિયા આપે છે. ગુજરાતની અંદર 3 લાખ રૂપિયા એક હિન્દુ છોકરીને તમે કન્વર્ટ કરો તો તમને મળે. અને એના માટે આયોજન ચાલે છે, પ્રયત્ન ચાલે છે. જો આવા પ્રયત્ન ઘણી વખત એવું બને છે કે મુસલમાન છોકરી હિન્દુ છોકરા સાથે પ્રેમ કરે, અને એમ કરીને પેલી મુસલમાન છોકરી હિન્દુના ઘરે આવતી થાય તો હિન્દુના છોકરાની બેનને કે તું મારા ઘરે ક્યારેક આવને, અને પેલી હિન્દુ છોકરી પછી જાય, કારણ કે આ તો સાળી થઈ, ભાઈને ભાભી થઈ, એટલે જાય. ત્યાં જાય પછી શું કરે, પેલી છોકરીએ મુસલમાન છોકરીએ કોક મુસલમાનનો ભાઈ અથવા તો પડોશીને તૈયાર રાખ્યો હોય, એ એને ફસાવે, ફસાવે એટલે આને ત્યાં પ્રેમ થઈ જાય, એટલે પછી પેલી મુસલમાન છોકરી આના ભાઈને શું કહી દે કે ભાઈ મારે તારી સાથે લગ્ન ન થાય, હવે એ છોડીને જતી રહે, પેલી બંધાઈ ગઈ હોય. આવી પ્રકારની યુક્તિપૂર્વક આ લોકો મુસ્લિમો અત્યારે મંડેલા છે, એટલે આપણે જાગૃત થવું પડશે, આપણે પ્રયત્ન કરવો પડશે આપણા સંપ્રદાયના પણ પ્રચારનો. આપણે આવો જ્વલદ કે કોઈ ખોટો પ્રકારનો પ્રચાર નથી કરતા, આપણે તો સત્ય સનાતન હકીકત અને જીવના કલ્યાણ માટે આપણે આ પ્રવૃત્તિ લઈને બેઠેલા છીએ. જો એક વ્યક્તિને પણ આપણે સત્સંગ કરાવીએ છીએ તો એ વ્યક્તિ આગળ જતા 35 વર્ષ પછી ક્યાં સત્સંગ પહોંચાડશે. આપણે 10 બાળકને વ્યવસ્થિત નિષ્ઠાપૂર્વકનો સત્સંગ કરાવીએ અને એના જીવની અંદર પણ આવી પ્રચાર કરવાની ખુમારી જગાવીએ તો એ 10 બાળક બીજા 10-10ને કરશે, એ 10 બીજા 10-10ને કરશે, 35 વર્ષ પછી ક્યાં પહોંચ્યું હશે. પરમપૂજ્ય સ્વામી બાપાએ અમેરિકાની અંદર એક મિશન આપેલું છે. સ્વામી કહે છે કે આપણે 1 લાખ યુવક કરવા છે અમેરિકાની અંદર, 1 લાખ યુવક કરવા છે. યુવકોએ બાપાને વાત કરી કે સ્વામી 35,000 જેટલા યુવકો અત્યારે આ સિટીની અંદર છે હિન્દુ, એમાંથી 250 જણ આવે છે. અમે લોકોએ ટાર્ગેટ બનાવ્યો છે કે 500ને અમારે વર્ષના અંતે આવતા કરવા છે 2004ની સાલમાં. સ્વામી કે 500ની ક્યાં વાત કરો છો, આપણે 1 લાખ યુવક કરવા છે. અને એ યુવકોએ બાપાની પાસે સંકલ્પ ધારણ કર્યો કે અમારે મંડવું છે, જમ્યા પછી બારે નીકળ્યા, ઘરે નથી ગયા. એ લોકોએ લિસ્ટ કર્યું કે હું કયા 20 જણાને સત્સંગ કરાવી. સ્વામીએ કહેલું કે બધા 20-20ને કરાવે, એ 20 બીજાને કરાવે. એ લોકોએ લિસ્ટ કર્યું, લિસ્ટ કરીને મંડ્યા. અને 2007ની સાલમાં જ્યારે બાપા ગયા જેક્સનવિલની અંદર શિબિર કરી બાપાએ, અને 8,000 યુવકો એકત્ર થયા ફક્ત સ્વામીના એક સંકલ્પે. 250ના બદલે 500 નહીં, 8,000 જેટલા યુવકો કિશોરો એ ભેગા થઈ શકે જો સંકલ્પ ધારણ કરીને મંડે તો થઈ શકે. તો આપણા સંતોએ શ્રીજી મહારાજના પરમહંસોએ આ દાખલો કર્યો છે. કેવી પ્રકારે, થોડીક આપણે વાત કરી દઈએ એકદમ ટૂંકમાં. અદ્ભુતાનંદ સ્વામી સત્સંગ કરાવવા ખાનદેશમાં ગયા, તેમણે વિચાર કર્યો કે પાછો એ જ રસ્તે જઈશ તો ત્યાં તો બધાને ખબર જ છે સ્વામિનારાયણની, તો આપણે નવો રસ્તો પસંદ કરીએ, અજાણ્યા ગામ પસંદ કરીએ તો ત્યાં એટલો પ્રચાર થઈ શકે ને. અને 5-5 દિવસ સુધી ફક્ત પાણી ઉપર અજાણ્યા ગામોમાં વિચરણ કરતા કરતા પીપલગ જ્યારે પાછા પહોંચ્યા, નડિયાદ અને પીપલગ, ત્યારે એક કોળિયો અનાજ એને પ્રાપ્ત થાય છે, પણ એણે પોતાના શરીરનો વિચાર કર્યા વગર આવા નવા નવા ગામો પસંદ કર્યા. આપણે તો સભા થાય ને, મોટો મેળાવડો, કંઈક ઉત્સવ થયો હોય તો આપણે આપણા કુંડાળામાં જ ફરતા હોઈએ, કાર્ય કરો કે નજીકના એકદમ ઓળખીતા હરિભક્તો હોય ત્યાં, અને ભાઈ નવા કોઈક આવ્યો એને મળો ને, એને મળીએ ને, એને આપણને વાત કરવાની તક મળે છે. ભગતજી મહારાજે પોતે આ કાર્ય કર્યું, શરીરનો વિચાર નથી કર્યો, મારનો વિચાર નથી કર્યો, તિરસ્કારનો વિચાર નથી કર્યો, અને વિમુખ કર્યા ત્યાર પછી પણ અમદાવાદની અંદર બેઠા બેઠા ગુણાદિતાનંદ સ્વામી અક્ષર છે એનો પ્રચાર કર્યો છે. તો જો આ બધા જ મહાપુરુષોએ જબરજસ્ત પ્રચાર કરેલો છે. યોગીજી મહારાજ એવું કહે છે કે હજુ પણ જો હું સાજો થઉં ને
તો રોજના 10 ગામ ફરું, 80 વર્ષે રોજના 10 ગામ ફરવાની એમની તમન્ના છે. તો આપણે 10 વ્યક્તિને મળવા માટેનો વિચાર તો કરી શકીએ કે મારે 10 વ્યક્તિને આ બાપાનો મેસેજ રોજ આપવો છે. સહજ પ્રચારનો વિચાર કરીએ, આપણે ત્યાં દૂધવાળું આવતો હોય, કરિયાણું લેવા જતા હોઈએ, વસ્તુની ખરીદી કરવા જતા હોઈએ, તો એને 2 મિનિટ 5 મિનિટ આપણા ગુરુની, આપણા સત્સંગની મહિમાની વાતો તો કરી શકીએ કે નહીં? આ સહજ પ્રચાર છે. આપણી ઓફિસમાં આપણી બાજુના ટેબલ ઉપર કે આપણી સાથેના સહ શિક્ષકને પણ આપણે 2-5 મિનિટ આપણા ગુરુના મહિમાની વાતો ના કરી શકીએ? તો આપણને આ ગુરુનો ઋણનો વિચાર ક્યારે આવશે? તો એ વિચાર એ આપણે કાયમ એ કરવાનો છે. આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમને હંમેશા ઓડકાર આવ્યો છે. યુનોની સભામાં 2000ની સાલમાં બાપા એ પોતે પ્રવચન કરવા માટે ઊભા થયા, અને એ વખતે 7 મિનિટનું આખું પ્રવચન લખેલું તૈયાર હતું, એની બારે એક પણ શબ્દ બોલવાનો નહોતો.

0: માં જો હોય તો આપણે પણ શ્રીજી મહારાજની બે આજ્ઞા, બે વચનામૃતને કાયમ આપણા હૃદયમાં ધારી રાખે. પ્રથમનું 71મું, મહારાજ કહે છે કે ભગવાન આ લોકમાં આવે ત્યારે અક્ષરધામ અને પોતાના ઐશ્વર્ય અને પાર્ષદ સાથે આ લોકમાં આવે છે એમ સમજવું અને બીજાની આગળ વાત કરવી. બીજી વાત, શ્રીજી મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે આ સ્વરૂપની, આ મહિમાની વાતો તમે જે કોઈ પણ વાત કરો એની અંદર બીજ લાવજો. આપણે સત્સંગ કથાવાર્તા કરતા હોઈએ ત્યારે તો આ વાત આવે, પરંતુ આપણા વ્યવહારના કામકાજના કામની અંદર, ઘરના વાતચીતની અંદર પણ આપણે, શ્રીજી મહારાજ કહે છે કે દરેક વાતમાં આ વાતનું બીજ આવવું જોઈએ. તો એટલા માટે આપણે પણ ગુરુ ઋણ અદા કરવા માટે એકલવ્યને આપણી નજર સમક્ષ રાખીએ કે પોતાની સમગ્ર કલા એને અર્પણ કરી દીધી, આપણી પણ તમામ કલા આપણે અર્પણ કરી દઈએ. આપણે યાદ રાખીએ ભગવાન કૃષ્ણને કે જ્યારે સાંદિપનીએ કહ્યું કે ગુરુ ઋણની અંદર મારો દીકરો તું પાછો લાવી આપ, તો ભગવાન કૃષ્ણ એ પોતે જાનના જોખમે છેક ભૂમા પુરુષ પાસેથી એ છોકરાને લાવે છે, એમ આપણે પણ જાનના જોખમે અને આપણી આવડતોના ભોગે આપણે આપણા ગુરુને રાજી કરવા માટેનો સંકલ્પ ધારણ કરીએ. અને એટલે જ ડૉક્ટર સ્વામી કહે છે કે વી આર બોર્ન ફોર BAPS, વી હેવ ટુ લીવ ફોર BAPS એન્ડ વી હેવ ટુ ડાય ફોર BAPS. તો અંતમાં નવ યુવાનો શ્રીજીનો સંદેશ લઈ ફરીએ, અક્ષર પુરુષોત્તમના ગાને ગગન ભરી દઈએ, આપણે પણ આવા પ્રચારની અંદર સામેલ થઈ અને ગુરુ ઋણ અદા કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ. જો આપણે તો આનંદ આનંદ આનંદ છે, મહારાજ સ્વામી મળ્યા અને બધું ઉઘડી ગયું, બધા દ્વાર માયાને ખસેડી લાત મારી અને આપણે આગળ આવી ગયા. જે મહારાજ સ્વામીની બહુ દયા કહેવાય, બહુ દયા, એટલે તો આપણે આજે ભેગા થયા છે અને ભેગા થતા રહીશું ને. સત્સંગ તો આખા બ્રહ્માંડમાં વ્યાપશે, એટલું બધું સત્સંગ થશે. એક એક સાધુ પાછળ લાખ લાખ વ્યક્તિ ફરશે. જો કેટલો સત્સંગ, ગુણાધિકાન સાંઈના વાક્ય છે, એટલે એ તો બધું થશે ત્યારે થશે. આપણે શું કરવાનું છે એ ધ્યાનમાં લેવું. આગળ તો જે મહારાજ સ્વામીના વચનો છે એ પ્રમાણે થયા જ કરશે, પણ આપણે અત્યારે હાલ જે આપણે કહીએ કે આવતા વર્ષે ભોજન સમારંભ છે, આવતા વર્ષે આજે શું છે એ જોવાનું છે, એટલે આપણે તો ભક્તિ કરવાની છે પ્રેમથી, નિષ્કલંક નિષ્પાપ. એમાં અંદર કોઈ કલંક ના આવે અને શુદ્ધ ભક્તિ આવે, કારણ કે શુદ્ધ પુરુષો મળ્યા છે. ભગવાન શ્રીજી મહારાજ, ગુણાધિકાન સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ એટલા પવિત્ર, એટલા શુદ્ધ પુરુષો છે, તો એને અનુરૂપ એને એની સાથે આપણે ચાલવાનું છે. આપણે જો જરાય ગડબડ થાય તો એમનું શોભે નહીં. યોગી આપા કહેતા કે ગુરુનું ખોટું દેખાય એવું ના કરવું, ગુરુનું લાજ જાય એમ ના વર્તું. એટલે એ તો આપણે પછી મહારાજ આપણી સાથે રહેશે. મહારાજ મહારાજ સ્વામી પ્રમુખ સાહેબ.

બધા જ ઓફિસ સાથે રહેશે, એમ કહેવું જ નહીં પડે. તમે કહેશો મારા જતા રહો, મારે કહે ના હું નહીં જોઉં. તમે એવો ધર્મ નિયમ પાર્યા છે, નિષ્ઠા છે, અને એવી રીતે જે આપણે વર્તીએ તો મહારાજ ક્યાંય ના જાય, આપણી પાસે જ રહે. અને ખૂબ આનંદ મૂર્તિ છે, દિવ્ય મૂર્તિ છે, આપણે એમના સંગે આનંદ છે. આ લોકનું બધું આનંદ તો બધો ઠીક છે, આજે છે ને કાલે નથી. આજે રોડપતિ, આજે કરોડપતિ, કાલે રોડપતિ, બધા કેટલા બધા ઉથલ પાથલ થઈ ગઈ છે આપણે આ જિંદગીમાં જોઈ. આપણે જ જોયું હોય, આપણું જ બધું હોય કે ક્યાંથી ક્યાં આપણે આવી ગયા. જો તમે આટલા નાના હતા, આટલા નાના હતા, પછી મોટા થયા, હવે બે ફોટો કમ્પેર કરો, ફેર જ ના થાય. તમે જ છો, પણ તમે મોટા થયા એટલે ઇટ્સ નોટ મી, અરે તું જ છે એવું. એટલે આપણા જિંદગીમાં જ પડે પડે આપણે બધું ફેરફાર થાય છે. એટલે આ આ નક્કી નહીં, આ માયિક તંત્ર છે, એ બધું હેરફેર બધું થયા કરે. પણ આ દિવ્ય તત્વ મહારાજ સ્વામી અને મુક્તો, એમાં કોઈ ફેરફાર ના થાય. એ અનાદિકાળથી જે છે જ, અને એમાં આપણે ગોઠવાવાનું છે. એના માટે આ બધું આ વર્તન શુદ્ધ રાખી મહારાજની રુચિ પ્રમાણે એમને જે આપણે કાર્ય કરવાનું છે એ થાય. એટલે અહીંયા જ અક્ષરધામ તમને એવો અનુભવ હશે, ગમે એટલી મુશ્કેલી હશે, ગમે એવું હશે, તો તમને મહારાજ સ્વામી ભેગા છે, પ્રમુખ સ્વામી ભેગા છે એવું લાગશે. અને પછી આનંદ હશે ગમે એ પરિસ્થિતિ, એની સર્કમસ્ટન્સીસ અમારે તમે સ્થિર રહેશો. એટલે એ આપણે કરે, અને એ રીતે ભજન ભક્તિ થાય ત્યારે આપણે અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે ઘણા, આવે જ. અત્યારે દેહ ભાવ છે, અત્યારે અડધો દેહ ભાવ છે, અડધો આત્મભાવ છે, એટલે બેનું મિક્સચર છે, એટલે બધું ગડબડ થાય. જો કોરી જમીન હોય અત્યારે જે છે ડ્રાય લેન્ડ, તો મજા આવે. પછી થોડોક વરસાદ પડે કીધમ કીચડ કાદો થાય. અમારે દેશમાં તો બહુ થાય, અહીંયા તો થોડીક વારમાં બધું ડ્રાય થઈ જાય. અને અમારે તો ત્રણ ત્રણ મહિના સુધી ખાબોચિયા ભરાયેલા, પાણી ભરાયેલું રહે, એક જ જગ્યા એ બધું. તો થોડો વરસાદ પડે ને તો બહુ ગડબડ થાય ચાલવામાં, હરવા ફરવામાં. પછી ખૂબ વરસાદ પડે તો બધું ધોઈ જાય. એટલે ડ્રાય લેન્ડ અથવા તો ખૂબ વેટ થઈને બધું નીકળી જાય એમાં મજા આવે. પણ વચ્ચે એટલે આપણે બધી સ્થિતિ એવી છે, હાફ દીવ ભાવ, હાફ મનુષ્ય ભાવ બધું. અને વી આર ટેન્ડિંગ, આપણે એક્સટેન્ડિંગ ટુ ટુવર્ડ્સ દીવ ભાવ, એટલે એમ મજા છે. પણ એમાં બ્રેક પડી અને પાછા હટ્યા આપણે, ઘણા થાય છે. આપણે અત્યારે અમને મળ્યા આ ટૂરમાં જ, બધા જૂના જૂના બધા મળ્યા કે જે સત્સંગ કરતા હતા, પછી બસે બંધ થઈ ગયું, પછી પાછા આવ્યા. એટલે આ લોકનું બધું ગમે એટલું તમે કરો તો એ ઝીરો ઉપર આવે. સત્સંગ કરો ને, સત્સંગ
is the only out way. એટલે આપણને સત્સંગ ઉગારે તો ગમે એવું કરવાનું. સત્સંગ છે છોડતા નહીં, ફોર્મ રાખવો જોઈએ અને એ આપણે રહીશું એટલે આનંદ આનંદ બધે આનંદ. જ્યાં જાઓ તો આનંદ, અમુક જગ્યા જઈએ તો આનંદ થાય એવું નહીં, બધે જ આનંદ આવે. અને એવી સ્થિતિ આપણે પામવાની છે અને થઈ શકે. અને હજારો એકાંતિક ભક્તો થયા છે મારાના ભક્તમાં આજે છે, એટલે એ એ સ્થિતિ પામીએ એટલે એ દ્રઢતા આપણે કેળવીએ એ જ પ્રાર્થના.

प्रमुख जित मने मूल वो शो कही रे, कृपा करो मुझ ऊपर।

जय। गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। जय जय। ભારતની સંસ્કૃતિ એવી છે કે દેશ પરદેશથી લોકો આકર્ષાય છે, અહીંયા આવવાનું મન થાય છે। ઇતિહાસમાં તો ઘણા બધા મુસાફરો અહીંયા ભારત આવીને એની મુલાકાત લઈ ગયા। એમાં એક પ્રસિદ્ધ ચાઇનાના એક મુસાફર યુ એન સંગ ઘણી સદીઓ પહેલાં પોતે અહીંયા ભારત આવે છે એમના શિષ્યમંડળ સાથે, અને સમગ્ર ભારતમાં ફરે છે। ખૂબ જ અભિભૂત થઈ જાય છે કે ભારતની આવી ભવ્ય સંસ્કૃતિ અહીંયા વિકસી રહી છે। ઠેર ઠેર જાય છે ને દરેક જગ્યાએ સંસ્કૃતિના નવા નવા પાસા એની આગળ એની સમક્ષ ઉગાડતા જાય છે। એ જોય છે કે આ ભારતમાં જે શિલ્પકળા છે, જે ચિત્રકલા છે, જે વણકર કલા છે, જે પણ કંઈ સાહિત્ય કલા છે, જે ચિંતન છે, એ બે નમૂન છે। એને થયું કે આવો જ એક ભવ્ય વારસો હું મારા દેશને પણ શા માટે ના આપું। એટલે નક્કી કર્યું કે હવે અહીંયા ભારતમાંથી બધા ઉત્તમ ઉદાહરણો હું લઈ જાઉં મારા દેશમાં। એટલે કે જે પણ કંઈક સારા સારા શિલ્પોને મળ્યા એ ભેગા કરે છે, સારા સારા ચિત્ર ભેગા કરે છે, સારા સારા જે પણ કંઈક કાપડના બધા રંગકામનું બધું હોય, વણકણ કામ થયું હોય એ બધું ભેગું કરે છે, સારા સારા સાહિત્યના બધા અંશો કાવ્યો, અને સાથે સાથે આપણે ભારતના શાસ્ત્રો પણ લઈ જાય છે, ગીતા ઉપનિષદ વગેરે। પાછળનો રસ્તો એ પોતે દરિયાવી માગે પોતે જાય છે, પોતાના દેશ તરફ પોતે જઈ રહ્યા છે, બરાબર મધ દરિયે પહોંચે છે, અને એ વખતે એવું બને છે કે દરિયામાં તોફાન આવે છે, ચારે બાજુ આખો અંધકાર છવાઈ જાય છે, વાદળો પણ ઘેરાઈ જાય છે, મૂસળધાર વરસાદ પડે છે, મોજાઓ પણ એકદમ તોફાની બની જાય છે, અને બધાને થયું કે બસ હવે આપણે ગયા। એ વખતે જે પેલો નાવિક હોય છે એ બધાને વિનંતી કરે છે કે હવે બહુ જ પરિસ્થિતિ એકદમ જોખમમાં મુકાઈ છે, એટલે જો આપણે બચવું હોય તો વજન ઓછું કરવું પડશે। આને થયું કે ઓહ, જે મહાપ્રાણે કેટલા બધા કેટલી બધી જગ્યાએ ફરી ફરીને પરિશ્રમ વેઠીને મેં જે બધું ભગ્યું કરેલું એ મારે એને ફેંકી દેવાનું શું કરવું હવે, પણ જીવનું જોખમ હતું, વિકલ્પ જ નહોતો। એટલે પહેલાં તો જે મોટી મોટી જે મૂર્તિઓ હતી બધી શિલ્પકલાની એ પહેલાં દરિયામાં ફેંકી દઈશ કે જે હોય તે વાંધો નહીં, આપણું જીવ તો બચશે ને, પછી ફરી વાર આવીશ પાછું। પણ હજી પરિસ્થિતિ હાથમાં આવી નથી, કાબૂમાં નથી, તો નાવિક કહે છે કે હજી વજન ઓછું કરો, જીવવું હોય તો વજન ઓછું કરવું જ પડશે। એટલે પછી વારા ફરતી જે પણ કંઈ ચિત્ર હોય છે, જે પણ કંઈ કાપડ હોય છે, બીજા કંઈક સાહિત્યના પુસ્તકો હોય છે, નાટક કાવ્ય વગેરે, એક પછી એક પછી બધું દરિયામાં ઇફેક્ટ થઈ જાય છે, એકદમ ભારે હૃદયે એ બધું નાખે છે। પણ જ્યારે ખરેખર પછી એકદમ અંતિમ અવસ્થામાં આવી ગઈ, નાવિક કહે છે કે હજી જે પણ કંઈક એક નાની પેન સરખી પણ વસ્તુ એ પણ તમે હવે ફેંકી દો, કારણ કે તો જ કંઈક બચવાનું આપણે આશા છે। એ વખતે એની સાથે જે કંઈક શિષ્યો આવેલા એ લોકો જે બાકી રહેલા શાસ્ત્રો, બાકી બધું જ ફેંકી દીધું હતું, પણ ભારતના કેટલાક શાસ્ત્રોના અંશોને રાખી મૂકેલા, એનો શિષ્ય એ ફેંકવા જાય છે। એ વખતે આ યુવાન સિંહનું મન માનતું નથી અને શિષ્યને હાથ પકડી દીધી, નહીં આ તો હું તને નહીં જ ફેંકવા દઉં, હું ભલે હું કૂદી પડીશ, હું મરી જઈશ, પણ આ ભારતના શાસ્ત્રને મારે ખોવા નથી, આમાં તો આખી સંસ્કૃતિની મૂડી છે, આ તો ઠીક। પેલા શિષ્ય કહે છે પણ ગુરુજી તમે આ તો ખાલી કાગળ ઉપર આમ લિપિ માત્ર જ, કેવું નથી
કે તમે સમજતા નથી ભારતની સંસ્કૃતિના પાયા આના પર નખાયા છે. આમાં જે તાકાત છે, મારા જેવા તો કેટલાય, મારા જેવા તો શું, મારા જેવા તો કેટલાય ગુરુ ઉભા કરી શકે એવી આ ભારતની એક એક શાસન એક એક પંક્તિમાં તાકાત છે. હું કૂદવા માટે તૈયાર થઈ જાઉં છું. આવું સાંભળીને એના બે શિષ્ય કૂદી પડે છે અને કહેતા જાય છે કે ગુરુજી, અમારા વતી તમે આ શાસ્ત્ર આપણા દેશમાં લઈ જાઓ અને બધાને વાત કરજો કે ભારતની કેવી મહાન સંસ્કૃતિ છે, એમના શાસ્ત્ર પણ કેવા મહાન છે. આપણે સૌને ગૌરવ થાય આપણી સંસ્કૃતિના પાયામાં આ ગીતા ઉપનિષદ વેદ જેવા અદ્ભુત શાસ્ત્રો છે. એમાંનો જ એક કદાચ આપણે કહી શકીએ એવા પ્રમુખ ઉપનિષદનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, જેના આધારે આપણી ભારતીય સંસ્કૃતિ ટકી રહી છે. ઉપનિષદ માત્રનો સાર, ગીતાનો પણ સાર પ્રત્યક્ષ ભગવાનમાં જોડાવો, એ જોડાવા માટે આપણે અત્યારે કેટલા દિવસથી પ્રયત્ન કરી રહ્યા છે સ્વામીશ્રીના પ્રસંગો જાણીને. તો સર્વપ્રથમ આપણે હાથ જોડીએ અને સ્વામીશ્રીની મૂર્તિ સાથે શ્લોકનું ગાન કરશું.

ગઈ કાલે આપણે પેલી માતાને બીમાર અવસ્થામાં મૂકીને આવ્યા છે. વાત જાણી એમ છે કે એની દીકરીને એક જીવલેણ રોગ લાગુ પડી ગયો છે. શું રોગ છે, કેવો રોગ છે, એનો ઉપચાર શું કરવો, કશી કંઈ ખબર પડતી નથી. એટલી વાત નક્કી થઈ ગઈ છે કે છોકરીને જીવવા માટે માંડ 5-6 મહિના રહ્યા છે. ડૉક્ટરો ભલામણ કરે છે માતાને કે તમારે જે પણ કંઈ કરવું હોય આ 5-6 મહિનામાં તમે કરી લો. માતા કહે છે કે બીજું તો શું, મારી દીકરીને જેટલું વ્હાલ આપી શકું એટલું પ્રયત્ન કરું. એના અંદર ત્યાં આઈસીયુમાં જવા દે છે, પણ રોગ એવો ચેપી છે કે ડૉક્ટરની સ્ટ્રિક્ટ સૂચનાઓ છે કે તમારે કોઈ પણ પ્રકારનો ફિઝિકલ સ્પર્શ ના થવો છે. અને એમાં પણ કંઈક પ્રવાહીનો આપલે થાય, થૂંક છે, પેશાબ છે, લોહી છે, પરસેવો છે, તો પછી અમે કંઈ ગેરંટી આપતા નથી. એટલા માટે ડૉક્ટર નર્સ તો હતા જ, પણ ઇવન માતાએ પણ સંપૂર્ણ પેલું યુનિફોર્મ પહેરીને જ, આખું પેલું એપ્રન પહેરીને જ ત્યાં અંદર પ્રવેશ એમના માટે શક્ય બનતો. 3-4 મહિના પસાર થાય છે અને ડૉક્ટરને આશ્ચર્ય થાય છે કે જે છોકરીને જે સિમ્પટમ્સ હતા, ચિહ્નો હતા, એ ધીમે ધીમે પાછા પડવા માંડે છે. એટલે કે જે છોકરી છે 10-12 વર્ષની છોકરી, એ સાજી થતી હોય એવો લોકોને લાગે છે. પણ એના કરતાં પણ એક આશ્ચર્યકારી ઘટના એ બને છે કે માતા જે સાવ સાજી હતી, એના દેહમાં આ બધા સિમ્પટમ્સ આવવા લાગ્યા. એના દેહમાં આ રોગ લાગુ પડી ગયો. ડૉક્ટરને આશ્ચર્ય કે આવું કેમ, આટલા સંપૂર્ણ યુનિફોર્મમાં જાય છે, એકદમ ઇન્ટેન્સિવ કેરમાં છે, બધું સ્ટેરિલાઇઝ છે, કોઈ રીતે આવો કંઈ સંપર્ક થયો નથી. પણ ડૉક્ટરને ડાઉટ ગયો. માતાને બોલાવે છે એકાંતમાં કે આવું કેમ, તું વાત કર કે તે કંઈક આવી રીતે સ્પર્શ કર્યો છે કે ના. પણ ઢીલું પૂછું બોલ્યું. ડૉક્ટરને તો ખ્યાલ આવી ગયો કે આમાં કંઈક દાઢમાં કાણું લાગે છે, ગડબડ લાગે છે, કે તું કબૂલ કર બોલ, કંઈક સંપર્ક થયો તો, ફિઝિકલ કોન્ટેક્ટ થયો છે. 2-3 પીડી ના પાડે છે, પણ પછી આમ નીચું જોઈ લે છે. ડૉક્ટર ખીજાવા માંડે છે. અમે તને કીધું તું, તને ખબર હતી આ રોગ ચેપી છે, શા માટે આવું કર્યું, તને ખબર નથી, શું કયું રીતે વાત કર પેલા અમને કહે. પેલી બાઈ કહે છે કે બીજું તો કશું જ નહીં, એકવાર અમારી દીકરીને રમાડતી હતી અને રૂટીન પ્રમાણે જે પણ કહીને જમાડું રમાડું, એના રમાકર સાથે એને રમાડું, એને વાર્તા કહું, એને વહાલ કરું. એકવાર મારી બેટીએ મને કીધું કે મમ્મી તો રોજ મારી સાથે રમે છે, મને વાર્તા કહે છે, મને જમાડે છે, મને પંપાડે છે, પણ વોન્ટ યુ કિસ મી, એકવાર મને બચ્ચી કર ને. કે બસ એકવાર, એકવાર મેં ખાલી એને કિસ કરેલી બસ. ડૉક્ટર કહે છે તું મૂર્ખી છે, તને આટલી બધી વાર કહ્યું, તને ભાન નથી પડતી જો લાગુ પડે કે નિરોગ, શા માટે આવું કર્યું, વાય કેમ આવું, તને ખબર હતી આવું થશે, પણ આટલી બધી સ્ટ્રિક્ટ સૂચના પછી પણ તું માની ને જો થયું કે નહીં, હવે શા માટે આવું કર્યું, બોલ કેમ વાય. માતા પાસે બીજો કોઈ જવાબ નહોતો. માતા એક જ વાક્યમાં કહે છે બીકોઝ આઈ એમ અ મધર, કારણ કે હું માતા છું. જ્યારે મારી દીકરી આવું મને કહે કે વોન્ટ યુ કિસ મી વન્સ, માંથી ના પડાય. વાર્તાનો બહુ જ એક કરુણા અંત છે. બને છે એવું કે દીકરી જીવી જાય છે અને માતા મરી જાય છે. માતાની કબર ઉપર જ્યારે દીકરી ત્યાં પેલું જે પાડ્યા જેવું પેલું મૂકે ને ટોમસ્ટોન, એમાં માતાનો દરેક જગ્યાએ માણસ મરી જાય એનો પરિચય આપવામાં આવે કે આ તારીખે જન્મ થયો, આ તારીખે મરણ થયું, આ તારીખ આમ થયું તેમ થયું, બધું પરિચય આપવામાં આવે. પેલી દીકરીએ બીજું કશું ના લખ્યું ના માતાના પેલા કબર ઉપર, ખાલી એટલું જ લખ્યું બીકોઝ શી વોઝ અ મધર. માતા મરી ગઈ કારણ કે માતા હતી. માતાના અંતરનો બીજું કશું ભાવ નહોતો કે હું માતા છું, મારે મારું માતૃત્વ બજાવી દેવું છે, ભલે કદાચ પ્રાણ જાય, પણ સ્વામી પણ કહે છે હું માતા છું ને. સ્વામી બાપાએ આવું ઘણું બધું કર્યું છે આપણા માટે.
ડોક્ટરે ઘણી બધી સૂચના આપી છે, ઘણી અનેક વાર સલાહ આપી છે, આપણે પ્રકાશમાં પત્રિકામાં અનેક વાર આવી ગયું છે, વર્ષોથી આપણે વાંચતા આવ્યા છે. ડોક્ટરોની ભલામણ, આપણા જીવન પ્રાણ પ્રમુખસિંહ મહારાજ હવેથી પધરામીને આગ્રહ નહીં રાખો હરિભક્તે, હવે પોતાના સંતાનનું નામ સદગુરુ સંતોષ પાડશે, હવે કોઈ વાસ્તુમાં નહીં આવે, હવે આમ નહીં કરે, હવે હાર નહીં પહેરવાના, હવે આમ નહીં કરો, જમણે પછી નહીં બોલે, કેટલી બધી વાર સૂચના આપણે આવી છે ને. દર વખતે આપણે હવે તો આપણે પણ કંટાળી ગયા છે કે આ તો બોલે, ડોક્ટર તો બોલે, સ્વામીશ્રી ના પાડે, સ્વામીશ્રી મિશન ક્યારે અટક્યું છે કેમ? સ્વામી કે છે બીકોઝ આઈ એમ અ મધર. ડોક્ટર સ્વામી પણ કહે છે કે સ્વામી હવે તમે તો સમજો, હરિભક્તો નહીં સમજે. સ્વામી કે હું કેવી રીતે સમજું? બીકોઝ આઈ એમ અ મધર. સ્વામીને તો અનેક વાર આવા પ્રસંગોમાં આપણે જોયા છે કે જ્યારે આમ જ્યારે 83 પ્રસંગ બન્યો હાર્ટ એટેકનો, ત્યારે બધાને થયું કે બસ હવે ખલાસ, હવે તો પધરામીને વિચરણ તો સદંતર બંધ થઈ જશે. પણ આપણે જોઈએ છીએ બીજા જ વર્ષમાં સ્વામીજી સમગ્ર વિશ્વને 5 ખંડમાં સ્વામીજી ઘૂમી વર્યા. બીજા જ વર્ષે વિશ્વયાત્રા, વિશ્વ પ્રવાસ સ્વામીને ત્યાં થઈ ગયો. અને ત્યાર પછી ભારતમાં પણ આવ્યા, ભારતના બીજા કેટલા બધા રાજ્યોમાં પણ સ્વામીજી ફર્યા. એના પછીની સાલમાં 85 સાલમાં અહીંયા જ આ કાનમમાં જ 20 દિવસમાં સ્વામીશ્રીએ 95 ગામ સુપતે ફરી વર્યા. સ્વામી વેગસાગર સ્વામી બધું લખે છે કે જે આપણે પહેલાં પણ ના જોયું હોય એવું વિચરણ સ્વામીશ્રીનું થઈ ગયું હતું. સ્વામીશ્રી તાવમાં, કાનમમાં જ તાવમાં સ્વામીશ્રી રોજ રોજ 30-30, 40-40 પધરામણી કરતા હતા. વેગસાગર સ્વામી નોંધે છે કે આપણની તબિયત સાવ સાજી હતી ત્યારે પણ આટલો ભીડો સ્વામી આપણને નહોતા બેઠતા, તો આ તો હાર્ટ એટેક પછી કેમ? સ્વામી કહે છે બીકોઝ આઈ એમ અ મધર. સ્વામી કહે છે હું મારું માતૃત્વ ના બજાવું તો બીજું મન કરવું શું બીજું? એવા સાચા અર્થમાં પોતે માતા છે એ માતાથી રહેવાતું જ નથી. પ્રાણના ભોગે પણ એ માતા પોતાના બાળકોને રાજી કરવા માટે એ કુરબાની આપે છે. એક બીજી નાની એક કરુણ વાર્તા છે, વાર્તા જ છે પણ એનું મર્મ બહુ જ હૃદયસ્પર્શી છે. એક ગામડામાં એક માતા પોતાના એકને એક દીકરાને ઉછેરે છે. છોકરો બહુ હોશિયાર એટલે ભણવામાં તરત બધું જે ગામડાની નિશાળમાં જેટલું કંઈ ભણાવે એ બધું પામી જાય. માતાને થયું કે છોકરો બહુ હોશિયાર છે, જોને આપણે શહેરમાં મોકલીએ અને સારી કંઈ કોલેજ સ્કૂલમાં આપણે દાખલ કરીએ તો ખૂબ જ આગળ વધી શકે એમ છે. માતા તો સાવ ગરીબ, કરું શું, રાત દિવસ મહેનત કરે છે, પૈસા ભેગા કરે છે, છોકરાને શહેરમાં મોકલવા અભ્યાસ કરવા માટે મોકલે છે. છોકરો ખરેખર સારો હોશિયાર હતો, તેજસ્વી હતો, એ ધીમે ધીમે આગળ વધે છે. આ બાજુ માતા ગામડામાં રાત દિવસ કાળી મજૂરી કરી પૈસા ભેગા કરીને છોકરાને ત્યાં શહેરમાં ભણાવે છે. છોકરો ધીમે ધીમે 10મા ધોરણ 12મા ધોરણ એમ કરતા આગળ વધે છે. પણ શહેરનું વાતાવરણ, શહેરના જે નાટા રંગ બધા એમાંય લેવા જાય છે અને કોલેજમાં દાખલ થાય છે. આખું જે કોલેજનું રંગેલું જે આખું વાતાવરણ, એના મિત્ર મને પણ એવા થઈ જાય છે અને પછી બધા પ્રકારના મિત્રો થઈ જાય છે. એટલે કે પછી એને એક છોકરી મને હેત થઈ જાય છે અને એવું હેત બસ મરણાંત હેત થઈ ગયું કે હવે પરણું તો તને પરણું, બાકી જીભ કાઢીને મળું, બસ આવું થઈ ગયું તેને. કે મારા માટે જીવનસાથી ભગવાને તને જ સર્જી છે, બસ બીજું કોઈ છે જ નહીં મારા માટે આ પૃથ્વી પર, એવું જબરજસ્ત હેટ થઈ ગયું આ છોકરી સાથે. એને થયું કે હવે કરું શું. ઘણી બધી હિંમત ભેગી કરી છોકરીને કહે છે કે તું મને પરણીશ? છોકરી હા પાડી દીધી તરત જ. અને કહો આ તો બહુ એકદમ ટૂંકમાં પતી ગયું, બાકી એવું બનતું નથી હોતું બહુધા. અને આપણે જોઈએ છે ફિલ્મના કલ્ચરમાં તે બધા આવ્યા છો, માન માન બધું ભેગું થતું હોય 3 કલાકને અંતે કેટલી બધી ફાઇટિંગ થાય ને કેટલા બધા રડે ને કાઢે ને બધું. તો કે આ તો પહેલાં ધડાકે જ આપણો સાંધો બાજી ગયો. પણ પેલી છોકરી કંઈ ખબર નહીં કેવા કુળમાંથી આવતી હશે, કેવી કુસંસ્કારી હશે, એને બહુ જ એક વિચિત્ર એક અયોગ્ય માંગણી કરી. છોકરી કહે છે કે હું તારે લગ્ન કરું પણ મને સાબિતી જોઈએ કે તને મારા માટે કેટલો પ્રેમ છે, કે તું મારા માટે શું લાવે, શું મને આપે તું. છોકરા કહે ઓહ તારા માટે તો હું તારા લાવી લઉં, સમુદ્રના પેટાળમાં તારા માટે તો મોટી મોતી હું ચૂંટી લઉં, તને શું જો તું માંગ, તારા માટે શું ના થાય. મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ હોય તો, નિશ્ચય હોય તો શું ના થાય. છોકરી કહે છે મારે બીજું કશું જોતું નથી, તારા પ્રેમની સાબિતી એક જ વસ્તુમાં મને હું પામી જઈશ કે તારા માતાનું મારે હૃદય જોઈએ, બસ આવી માંગણી કરે છે.
પેલો છોકરો તો એવો મહાન થઈ ગયો, એવો કામાન થઈ ગયો કે લાવી દો તરત જ, અને એમ કહીને દોટ મૂકે છે સીધો ઘરે. એ વખતે હા પડી ગઈ, પણ એને આમ પછી જ ભાન આવે છે કે આ કેવી માંગણી કરીશ, મારી માતાનું મારે જો કાળજું આપવું હોય એનો અર્થ એમ કે મારી માતા મરી જાય ને. હવે દોડતા દોડતા આ મનમાં એના વિચાર બધા ઘૂંટાય છે, પછી એક બાજુ આ પ્રેમને ખેંચે, એક બાજુ માતાનો પ્રેમ ખેંચે, બરાબર ફસાઈ ગયો. દોડતા દોડતા તો ઘરે પહોંચી ગયો, પણ પછી એકદમ હિમાસણ પડી ગયો, એકદમ મનમાં ગરમાથા ચાલ્યા કરે. ઘરે પહોંચે જ માતા એકદમ ખુશખુશાલ થઈ જાય છે કે ઓહો બેટા તો આવી ગયો, શું કેવું ચાલે છે, ભણે છે કે નહીં બરાબર, પરીક્ષા કેવી ગઈ બરાબર, ત્યાં ભાવે છે કે નહીં, છાત્રીનું ખાવાનું ફાવે છે, ત્યાં રહેવાનું કરવાનું નાવા ધોવાનું ઘણું પાણી મળે છે, બધું જ પૂછે છે. માતા એકદમ રાજી હોય છે, છોકરો આવે છે, પણ એકદમ મૂડલેસ હોય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ માતા તો છોકરો આવ્યો છે એટલે જાત જાતની રસોઈ બનાવે છે, એકદમ રાજી કરે છે, એને રમાડે છે, જમાડે છે, પંપાડે છે, પણ છોકરો કે રિસ્પોન્સ જ ના આપે. માતાને થાય છે કે કેમ આવું કરે છે બેટા, એટલે પછી ત્રણ ચાર દિવસના અંતે પછી માતાથી રહેવાતું નથી, કે બેટા તને શું થયું છે, કેમ આવું સાવ મૂડલેસ તું વર્તે છે, તને કંઈક પ્રશ્ન છે, કોઈ કે તને કંઈક ખીજાયો છે, તને કોઈક કોઈક આમ તને કંઈ હેરાન કરે છે કોઈ સ્કૂલે, એટલે તું ભાગી આવ્યો છે, તને કોઈ બીમાર છે, તને પ્રશ્ન, તું વાત તો કર, તને જોયે છે શું, તું કે તને આપું. પેલો છોકરો કહે છે કે માં તું આવું કહીશ નહીં મને, કારણ કે મારે જે માંગવાનું છે ને હું તને તારી પાસેથી આમ કેવા મોઢે હું માગું, કે તું માંગને તને ક્યારે ના પાડી છે, તારા માટે તું જીવું છું, તું માગ, તારે જે માંગો તું આમ નિશંકપણે મારી પાસે માગ. પેલો છોકરો પછી કહે છે કે માં વાત એમ છે કે હું લગ્ન કરવાનો છું, દાદાને કહી જ દે છે, પૂરતા તો નથી જ કે મારે લગ્ન કરવાના છે એક છોકરી સાથે, અને એની સાથે હું લગ્ન કરવાનો છું, પણ એવી એક વસ્તુને માગી છે ને કે હવે મારથી ના નથી પડાતી, એ તમે વચન આપી દીધું છે. કે શું બોલતો, કે માય તારું હૃદય માગે છે, કે એમાં ક્યાં મોટી વાત છે લે ને. અને માતા સીધું ચપ્પુ ધરે છે તો વાર્તા છે, બાળકના હાથમાં ચપ્પુ દે, લે બેટા લઈ લે, કે તું તું ખુશી થઈશ ને, તું રાજી થઈશ ને, કે તને આની સાથે લગ્ન કરે છે, કે હા, કે નક્કી છે, કે હા, કે ખરેખર તું રાજી થઈશ ને, કે બસ તારા માટે તો જીવું, તારા મોઢા પર હું આમ ખુશી જોઉં એના માટે મારો રાત દિવસ પ્રયત્ન છે, જો તું ખરેખર ખુશી થતો હોય, ખુશ થતો હોય, જા હૃદય લઈ લે મારો. પેલો છોકરાને ખબર નહીં એ પણ કેવા મૂડમાં આવી જાય છે ને, એકદમ આનંદમાં આવી જાય છે કે માતા તો રાજી થઈ ગઈ. વાર્તામાં એવું વાત આવે છે કે પછી છોકરો તો માતાનો છાતી ચીરી અને હૃદય લઈ લે છે, અને ત્યારે ત્યાં થાય છે કે બસ હવે તો સીધી જ પેલા પીરીને ઘરે જાઉં છું અને ત્યાંને બતાવી દઉં કે જો તારા માટે મને કેટલો પ્રેમ છે, હૃદય હાથમાં હૃદય છે, અને ત્યાંથી ઘરેથી દોટ મૂકે છે સીધી પેલાના ઘરે, પેલીને ઘરે મારે જવું છે એમ. રસ્તામાં દોડે છે એટલો ફાસ્ટ દોડે છે એ જ ધૂનમાં, કે ત્યાં જઈશ અને હૃદય આપીશ અને ત્યાંને સાબિતી આપી દઈશ કે જો મને તારા માટે કેટલો પ્રેમ છે. દોડતા તો જાય છે, પોતાની ધૂનમાં છે, બીજું કંઈ ધ્યાન રહેતું નથી. ત્યાં ઠેસ વાગે છે, નીચે પડે છે, અને હાથમાં જે હૃદય છે નીચે ભટકાય છે, મુઠ્ઠી ખુલી જાય છે, એમાં જે હૃદય બહાર આવીને પછડાય છે નીચે, હૃદય પછડાય છે. એ જ વખતે હૃદયમાંથી વાચા ફૂટે છે, હૃદય શું બોલે છે કે બેટા તને વાગ્યું નથી ને, આ માતાનું હૃદય હતું ને. પ્રાણના ભોગે પણ મારા બાળકની સુખાકારી માટે આગલી રાત્રે ખૂબ મોડું થયું હતું, પધરામણી પણ ખૂબ થઈ હતી, સભા પણ ખૂબ મોડી પડી થઈ હતી. સ્વામી શ્રી રાત્રે મોડા પડવા ગયા હતા સવારે, તો પણ રૂટીન પ્રમાણે તો સ્વામી બાપા નાહી ધોઈ નિત્યવિધિ પતાવી અને પૂજામાં આવે છે. એ વખતે 7-1 વાગ્યા હતા, રૂમમાં સ્વામી બાપા પૂજા કરતા હોય છે. એ વખતે અચાનક સ્વામી બાપાને છાતીમાં દુખાવો પડે છે, સેવક સંતને બોલાવે છે, યોગી પ્રિય સ્વામી વખતે સેવા માતા સાથે. યોગી બાપા સ્વામી બાપા યોગી પ્રિયને કહે છે કે મેં છાતીમાં એકદમ દુખાવો થાય છે, ડાબી બાજુ જો તો શું છે, છાતીમાં બધે જ પરસો થઈ ગયો હતો, અને પછી તો એટલો સખત દુખાવો, સ્વામીશ્રીથી બેસાયો નહીં, સ્વામીશ્રી ત્યાં ને ત્યાં પૂજાની પાટ ઉપર સ્વામીશ્રી ત્યાં સુઈ ગયા. અમને ખ્યાલ આવી ગયો કંઈક ગંભીર કંઈક પરિસ્થિતિ છે, યોગી જેમ સ્વામી આવી ગયા. યોગી સ્વામી પલ્સ લીધું, ઓનલી 54 પલ્સ, બ્લડ પ્રેશર તો કંઈ હાથમાં આવ્યું જ નહીં. તાત્કાલિક બીજા ડૉક્ટરને બોલાવ્યા, મણિભાઈને બોલાવ્યા, આનંદથી પણ ફોન કરી દીધો. મણિભાઈ આવ્યો, ખ્યાલ આવી ગયો કે આ હાર્ટ એટેક છે, એકદમ ક્રિટિકલ ઇમરજન્સી સિચ્યુએશન છે, તાત્કાલિક ત્યાં ઇન્જેક્શન આપી દીધું.
છતાં પણ કઈ બહુ પરિસ્થિતિમાં કઈ ફેરફાર ના થયો. પલ્સ ફરી લીધું, 60 પહોંચેલું, બીજું ઇન્જેક્શન આપ્યું, નવલજીનો પણ બીજી દવા આપી, કઈ બહુ ખાસ ફેરફાર ના થયો. આમ વડોદરાથી પણ ત્યાં તો પેલા અમદાવાદ, બોમ્બે, વિદ્યાનગર બધે ફોન થઈ ગયા, અને ધીમે ધીમે બધા હરિભક્તો બનાવવા માંડ્યા. ત્યાં સંતો પણ મને ખબર પડી ગઈ. પછી અહીંયાથી આપણે બી આર પટેલ ડૉક્ટર વડોદરાથી પણ ત્યાં આવી ગયા. ખબર પડી કે હવે તો પરિસ્થિતિ છે એકદમ ઇમરજન્સી, એમાંથી પસાર થઈ ગયા છે, પણ સ્વામીજી હજી ક્રિટિકલ સ્ટેજમાં છે. તાત્કાલિક એને આપણે આઈસીયુ મારે હોસ્પિટલમાં વડોદરા આપણે લઈ જઈએ. બધા નિર્ણયો લેવાયા, બધે ફોન થઈ ગયા. સ્વામીજીની ગાડીમાં સોડાવી દીધા. સ્વામીજીની ગાડી આગળ પાછળ બધા સંતો નક્કી કર્યું કે હવે ત્યાં તો બહાર પછી પણ ઘણો સમય થઈ ગયો હતો, પણ હજી ક્રિટિકલ સ્ટેજમાંથી આપણે બહાર આવ્યા છીએ કે નહીં, ગમે ત્યારે ગમે તે થાય, કંઈ નક્કી નહીં. આ તો હાર્ટ એટેક છે, પહેલી વાર આવો પ્રસંગ બનતો હતો, કોઈને કંઈ ખબર નહીં, બધા મૂંઝાઈ ગયા, સૂજે નહીં કંઈ. બધા બી આર પટેલ બધાએ થોડીક રાહત આશ્વાસન આપ્યું કે વાંધો નહીં, આપણે ડાયરેક્ટ પહેલાં વડોદરા પહોંચીએ, વચ્ચે આપણે ક્યાંય રોકાવું, ગાડી રોકવી નથી. સ્વામીજીની ગાડી આગળ એકદમ ધસધાર ચાલે છે, અને પાછળ બધી સંતોની ગાડી. એ વખતે જ્યારે ઓળ ચોકડી આવે છે, સ્વામીજીની ગાડી એકદમ બંધ પડે છે, અને પાછળ બધા જ સંતોની, બધા સંતો ગાડીમાં હતા, એ લોકોની ફાડ પડી. આ શું થયું, સ્વામીની ગાડી કેમ બંધ પડી, કંઈક બીજું થયું, કંઈક અનુચિત થયું છે કે શું. બધા જ સંતો બહાર આમ ફટાફટ બાણખોની બહાર નીકળે છે, સ્વામીજીની ગાડી આગળ ધસી આવે છે. સ્વામીજી પહેલું જ વાક્ય બોલે છે કે કંઈ વાત નથી થયું, કંઈ ચિંતા કરશો નહીં. પણ આ તો મને યાદ આવ્યું કે આજે ડાયરભાઈ ગજ્જરે ત્યાં આણંદમાં શિક્ષાપત્રની પારણી આયોજન કર્યું છે, અને મેં વચન આપેલું કે હું ત્યાં જઈશ. એમને મંડપ બાંધ્યો હશે, બધા સગાવાલો, બધા સ્નેહી, બધા મોટા મોટાને આમંત્રણ આપ્યું હશે, તો હું તો જઈ શક્યો એમ નથી, આ બીમારી આવી છે. માટે આચાર્ય સ્વામી અને બે સંતો ત્યાં ખાસ જાય, એમને મારા વતી માફી માગજો કે સ્વામીજી આ વખતે આવ્યો નથી, હું બીજી વાર કોઈક વાર આવીશ અને મને રાજી કરી લઈશ. આ કઈ પરિસ્થિતિ છે, હાર્ટ એટેકની વાત કરીએ છીએ આપણે, જીવન મરણનો પ્રસંગ છે, જીવન આમ ડોલે છે, એક બાજુ જો આમ સેજ કંઈક આગુ પાછું થઈ ગયું, ખલાસ, ખેલ પૂરો. અને જે ડૉક્ટરો જેને હાર્ટ એટેક આવે ને ખબર પડે, હાર્ટ એટેક એટલે ડૉક્ટરે ત્યાં અમેરિકામાં વાત કરી, જ્યારે હાર્ટ એટેક આવે ને તમારા હૃદય ઉપર જે જબરજસ્ત દબાણ આવે, તમને એવું લાગે કે આમ આમ ભીડામાં વાઇસમાં પેલા આપણું હૃદય આમ કોઈ કચડતું હોય ને, એટલું સખત પ્રેશર હાર્ટ ઉપર આવે. એવા સંજોગોમાં સ્વામીશ્રીને હજી આમ હોસ્પિટલે પહોંચવાનું છે, ગામડામાંથી સ્વામી હજી વડોદરા જઈ રહ્યા છે, સ્ટ્રીક્ટ સૂચના આપવામાં આવી છે કે બીજે ક્યાંય આપણે ગાડી રોકવી નથી. એવામાં સ્વામીશ્રી ગાડી રોકે છે અને હરિભક્ત યાદ આવે છે, એ તો હાજર છે જ નહીં પ્રત્યક્ષ પાછા, કે ડાયાભાઈ ગજરે આનંદમાં ત્યાં શિક્ષાપત્રની પારણ ગોઠવી છે, તો સંતોને ખાસ મોકલજો, મારા વતી માફી માગજો કે સ્વામી નથી આવી શક્યા, હું બીજી વાર કોઈક વાર આવીને એમને રાજી કરી લઈશ. પ્રાણના ભોગે પણ સ્વામીશ્રી આવી રીતે હરિભક્તને રાજી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. આ એક એક પ્રસંગ, સ્વામીના જે બીમારીના પ્રસંગો છે તમે જો, એક એક પ્રસંગ આપણે લાગે કે આવા પ્રસંગમાં સ્વામી બાપા હરિભક્તને યાદ કરે છે, સંતોને યાદ કરે છે. સ્વામી બાપા બિહારની હોસ્પિટલમાં આવ્યા, ત્યાં લગભગ 30-40 દિવસ રહ્યા, પછી આપણે અહીંયા અશોકભાઈના ઘરે ત્યાં એમ્સ ઓક્સિજનમાં જ બાપા ત્યાં આરામ કરતા હતા. જ્યારે ડૉક્ટર સાહેબ મહાનસાહેબની ખબર પડી કે સ્વામી બાપા આવી રીતે વડોદરામાં દાખલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મહાન સ્વામી ડૉક્ટર સ્વામી ત્યાં આવે છે બાપાની ખબર જોવા, બાપાની તબિયત પૂછવા માટે, એ વખતે સ્વામી બાપા સેવકોને શું સૂચના આપે છે કે મહાન સ્વામી આવ્યા છે, એના માટે મગ કર્યા છે કે નહીં, ડૉક્ટર સ્વામી આવી ગયા છે, એમને બરાબર પથારીની વ્યવસ્થા કરી આપજો. હવે કોણ કોની સંભાળ લે છે, આપણે આવે છે સાંઈ બાપાને તબિયત જોવા માટે, સાંઈ બાપા આપણી સારવાર લે છે. સાંઈ બાપાને મનમાં એવું કશું જ નથી કે હું બીમાર છું, મારી સેવા થવી જોઈએ. આવા તો કેટલાય પ્રસંગો છે, હરિભક્તમાં કેટલાય પ્રસંગો છે કે સાંઈ બાપાએ આવી પરિસ્થિતિમાં હરિભક્તને સાચવ્યું હોય. ડૉક્ટર યોગીન દવે, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીના પુરાશ્રમના ભાઈ, એ પોતે જ્યારે બોમ્બેથી બાપાની તબિયત જોવા માટે આવે છે, આવો જ પ્રસંગ સ્વામી બાપાને મળે છે. એ તો બહુ કંઈક થોડાક સમય માટે જ આવ્યા હતા, સાંજે પાછા નીકળી જવાના હતા. સ્વામી પૂછપરછ કરે છે કે ક્યાંથી આવ્યો, શું કર્યું, આજે જ આવ્યો બાપા કે હા, યોગીન કે હા કે આજે જ આવ્યો ને પાછું સાંજે નીકળી જવાનું છું. બાપે પૂછ્યું કે ટિકિટ તો છે ને, રિઝર્વેશન કરાવ્યું છે ને. યોગીનભાઈ કે સ્વામી તો થઈ જશું, સ્ટેશન જઈશ ને, બધું મેડ પડી જશે, વાંધો નહીં આવે. સ્વામી કહે કે તું મને મળીને જાજે રાત્રે. એ જ એમને કંઈક કામ માટે પછી બહાર જાય છે. સ્વામી બાપાએ સૂચના આપી કે આ યોગીન આજે રાત્રે જવાનો છે, એને રિઝર્વેશન સાથે તમે ટિકિટ લાવી આપજો. જ્યારે યોગીન દવે પાછા બાપાને રજા લેવા માટે આવે છે, પાછા આમ વિદાય લેવા માટે, એ વખતે સ્વામી બાપાની હાથમાં રિઝર્વેશનવાળી ટિકિટ આપે છે કે લે યોગીન, તારા માટે રિઝર્વેશન સહિતની ટિકિટ આવી ગઈ છે. બેઠા બેઠા બીમારીની બિછાણે પણ સ્વામીજી હરિભક્તની ચિંતા કરતા હોય છે. ડૉક્ટર
પંચાલ અથવા ડોક્ટર સમાણી બેમાં એકનો પ્રસંગ છે, હું ભૂલી ગયો છું. પણ એમાં એવો પ્રસંગ હોય છે કે ડોક્ટર છે એ પોતે રાત્રે જમતા નથી હોતા. સ્વામી બાપા પાસે જ્યારે લોકો મળવા આવે છે ત્યારે બાપા સામેથી સંતને સૂચના આપે છે કે આ ડોક્ટર સાહેબ છે એ પોતે જમતા નથી, તો માટે એમના માટે દૂધ અને ફ્રૂટ આપજો. અને એમની એમનો પણ આવો જ પ્રસંગ, પાછી રાત્રે નીકળવાના હોય છે, બાપા પણ એમની ટિકિટ કરાવી આપે છે. આવા તો નાના મોટા કેટલાય પ્રસંગો છે કે સ્વામી બાપાએ આવા સંજોગોમાં સ્વામી બાપાએ બધાને આવી રીતે સુખ આપ્યું હોય, આવી રીતે હરિભક્તોની ચિંતા કરી હોય, હરિભક્તોને ત્યાં એ સુખ આપ્યું હોય. એક એક બાપાની જે બીમારી તમે પ્રસંગો જુઓ, 80ની સાલમાં બાપા ત્યાં જ્યાં 78ની સાલમાં બાપા જ્યારે પરદેશ યાત્રા પાછા આવે છે અને મુંબઈ આવે છે, ત્યાર 78ની સાલમાં પહેલવહેલી વાર સ્વામીને એકદમ ગંભીર બીમારી થાય છે. 2 મહિના સુધી સ્વામી આપણને સખત તાવ આવે છે, પછી થોડા કંઈક સાજા વહેલા થાય છે અને પાછા બાપા વિચરણ ચાલુ થઈ જાય છે, અને વિચરણ કરતાં કરતાં પછી સારંગપુર આવે છે, ત્યાં પણ એકદમ ગંભીર બીમારી. 2 મહિના સુધી સ્વામી પથારી વર્ષ જેવા થઈ ગયા હતા, તાવ શરીરમાં કરતર 105 ડિગ્રી તાવ, કંઈ ખાવાનું ના ભાવે, કંઈ સૂજન નહીં, આમ કંઈક આમ શરીરમાં સુખ જ ના આવે, ચેન જ ના પડે. બધા ઘણા બધા ડૉક્ટરે તપાસ કરી, કંઈક બ્લડમાં ના આવે, કંઈક શુગરમાં ના આવે, કશું નહીં, કે આ તાવ શેનો છે, ઇન્ફેક્શન હતી, કશું નહીં. પછી ડૉક્ટર સામાણી જ્યાં ત્યાં આવ્યા અને એમને નિદાન કર્યું કે સ્વામી બાપાને ગોલ બ્લેડરમાં પથરી થઈ છે, એ પથરીને કારણે આ તાવ આવે છે, એના લીધે શરીરમાં કરતાને બધું રહે છે. હવે આ તો 78ની સાલની વાત કરું છું. સ્વામી આપણને ત્યારે પણ કીધું ડૉક્ટર સામાણી, બધા ડૉક્ટરે ભલામણ કરી કે સ્વામી અત્યારે છે ને તમે તબિયત આમ સારી કહેવાય, તમને બ્લડ પ્રેશર નથી, ડાયાબિટીસ નથી, બીજો કંઈ શરીરમાં કેવા કંઈ ખાસ મોટા રોગ નથી, આ સમયે જો આ ઓપરેશન કરવામાં આવે ને તો સારું, બાકી જો જેમ જેમ મોટી ઉંમર થતી જાય જેટલો વિલંબ આપણે કરીએ એમાં વધારે જોખમ છે. સ્વામી શું તો બહુ કંઈ ત્યાં દરકાર કરી નહીં, મિશન ચાલુ જ હતું. પછી બાપા બોમ્બે ગયા, બોમ્બેના ત્યાં એક ડૉક્ટર મોદી હતા, બહુ પ્રસિદ્ધ ડૉક્ટર છે, એમને 1000 ગોળીનો કોર્સ આપ્યો બાપાને, 1000 ગોળી, જેથી કરીને વિચરણ પણ ચાલુ રહી શકે અને આપોઆપ પેલી જે પથરી છે એ આમ મટી જાય, એટલે આમ ડિઝોલ્વ થઈ જાય. પણ વચ્ચે પછી એવું થયું કે વચ્ચેથી જે કોર્સ બંધ કરવો પડે, 500 લગભગ ગોળી બાપાએ લીધી જ હશે, છતાં પણ એની કંઈક બીજી આડઅસર થઈ, એટલે પછી એમાં પણ કંઈ મેળ ના પડ્યો. સ્વામી બાપાનું વિચરણ ચાલુ ને ચાલુ, રોડનો બીડો કન્ટિન્યુઅસ પધરામીને સભા અને આ ને તેને મુલાકાત. એવામાં બાપા 80ની સાલમાં પરદેશ જાય છે, પરદેશ જાય છે, ત્યાં તો સખત ભીડો હતો જ, અને એમાં પછી મોતેનું ઓપરેશન થયું. મોતેનું ઓપરેશન થયું એ દરમિયાન બાપા ન્યુયોર્ક જ્યારે આવે છે ત્યાં આ ગોલબ્લેડરની પણ તપાસ થાય છે. ગોલબ્લેડરની તપાસ થાય ત્યારે ત્યાંના ડૉક્ટર કહે છે કે તમારી પરિસ્થિતિ અત્યારે બહુ જ ગંભીર છે, તમે જેટલું આ ઓપરેશન વહેલું કરો એટલું તમારા માટે હિતમાં છે. પછી એ ડૉક્ટર તો એવું ઉમેરે છે છેલ્લે કે જો મારા પિતાજી હોય ને એને અહીંયાથી બહાર ના જવા દો, એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક ઓપરેશન કરાવી દો. સ્વામી બાપાએ હરિભક્ત ત્યાં બધા જ બહુ ભલામણ કરી કે સ્વામી બાપા તમે અહીંયા ઓપરેશન કરીને જ જાઓ. બાપા કહે કે ના, કે આ મોતેનું ઓપરેશન થયું એમાં 1.5 મહિનો મારે આરામ કરવો પડ્યો, જો આ બીજો ઓપરેશન કરીશ બીજો 1.5 મહિનો આરામ થશે, મારે તો હજી દેશમાં પહોંચવાનું છે, ત્યાં વડોદરામાં મોટો સમય છે, વસંત પંચમીનો સમય હતો, તરત પછી દિશાદાબની મહોત્સવ. સ્વામી બાપા કે આપણે ત્યાં જશું, મોટી મોટી સભા ગોઠવી હશે, હરિભક્ત ત્યાં બધું આયોજન કર્યું હશે અને ત્યાં મોટો સમય છે, બધું જ ખોરવાઈ જશે, માટે શતાબ્દી પછી આપણે કંઈ રાખીશું. સાંઈ બાપાને જે પથરી દુખાવો 78ની સાલમાં ઉપડ્યો હતો, એને જે તાવ આવતો હતો, એ દરમિયાન પણ જે બાપાએ 500 ગોળી લીધી, કેટલું વિચરણ કર્યું પરદેશમાં પણ, આ પેલા ડૉક્ટર કહે છે કે મારા પિતાજી તેને અહીંયાથી બહાર ના જવા દો. સાંઈ બાપા જન્મ દ્વિશતાબ્દી મહોત્સવ પૂરો કરે છે, પછી ત્યાર પછી પણ વિચરણ કરતા કરતા કરતા કરતા છેક સપ્ટેમ્બરમાં બાપાને નવરાશ મળે છે પોતાના દેહ માટે. 8 સપ્ટેમ્બર 1981 સ્વામીશ્રી પછી ત્યાં ગોલબ્લેડરમાં પિતાશ્રીનો પોતે ત્યાં ઓપરેશન કરાવે છે. એ દિવસે પણ આગલે દિવસે બાપાને કહે છે તમે આરામ કરો આરામ કરો, સ્વામી આપણને રૂટીન ચાલુ જ રહે છે. એ દિવસ સવારે પણ રિપોર્ટમાં નોંધાયું છે કે 10:45 બાપા ઓપરેશન થિયેટરમાં જવાના છે, પણ 10:45 સુધી સ્વામી બાપા પત્ર લેખન કરે છે, છેલ્લી ઘડી સુધી મારા હરિભક્તને રાજી કરવા છે. આવા સંજોગો સ્વામીજી કેટલું પોતાના દેહનું પણ ઠેલે છે. સ્વામી બાપાને એક ખાસિયત છે કે જ્યાં સુધી પીડા અસહ્ય ના થાય ને ત્યાં સુધી બાપા ચડાવી જ લે છે. કેટલા એવા અનુભવ છે બાપા આ પંચમહાલ પછી ભરૂચ વડોદરા જિલ્લામાં બાપા વિચરણ કરતા હતા, 20 દિવસમાં 92 ગામ થઈ ગયા હતા, 92 ગામ, એટલું સખત બાપાનો ભરચક કાર્યક્રમ. અહીંથી જઈને પછી બાપા ત્યાં કચ્છ બાજુ ગયા, કચ્છ બાજુ ફરતા ફરતા બાપા ભાદરા આવે છે, અને એ વખતે બાપાની જ્યારે સેવા કરતા હોય છે સેવકો, એવામાં નારાયણચરણ સ્વામીના હાથમાં બાપાના જમણા થાપામાં કંઈક આમ ગાંઠ જેવું કંઈક લાગ્યું,
તરત પૂછ્યું કે સ્વામી આ શું છે, ક્યારે ત્યાં હાથ ગયો નતો સ્વામી, આમ લગભગ ઠેલતા હતા હાથ. જ્યારે પણ કોઈક ત્યાં પહોંચે હાથ કંઈક દબાવવા, પગ દબાવવા માટે, તો સ્વામી આમ આમ હાથને એમ આમ હડસલી દૂર કરી નાખે. પણ આજે યોગી નારાયણચંદ સ્વામી હાથ ત્યાં પહોંચી ગયો અને પૂછ્યું કે સ્વામી આ શું છે, આટલી મોટી ગાંઠ? સ્વામી કહે તો કેટલાય વખતની છે, 5 વર્ષ સુધી સ્વામીશ્રીએ એક ગાંઠને સહન કરી હતી. કેટલો દુખાવો થવામાં રહેતો હતો, છતાં સ્વામી કંઈ ગણગાય જ નહીં, બોલ્યા જ નહીં. સ્વામી એ દુખાવો ચાલુ રહ્યો, પછી તો એવો અસહ્ય દુખાવો ઉપડ્યો. સ્વામીશ્રી ભાદરામાં છે, ત્યાર પછી પણ સ્વામી બાપા કહે કે ના, અત્યારે નહીં, ત્યાં તપાસ કરાવી, ખબર પડી કે આ ગાંઠ બહુ મોટી થઈ ગઈ છે, અને તાત્કાલિક ઓપરેશન કરાવ્યું એવું ડૉક્ટરનું સૂચન હતું. સ્વામી કે અત્યારે નહીં, કારણ કે 85નો સમય આવતો હતો, યક્ષબ્રહ્મ દીક્ષિતાભિ મહોત્સવ. સ્વામીશ્રીએ કામ ઠેલ્યું, ફરી બાબા બોમ્બે આવ્યા, ત્યાં ફરી તપાસ કરી. સ્વામી કે તમે ડૉક્ટર કહે તમે તાત્કાલિક ઓપરેશન કરાવી દો. સ્વામી કે નહીં, કારણ કે બધા કાર્યક્રમ આગળ ગોઠવાયેલા જ હતા. બાપાને ત્યાં દિલ્હી જવાનું હતું, પછી ત્યાં અલ્હાબાદ પ્રયાગ તીર્થમાં જવાનું હતું, પછી કલકત્તાનો પણ કાર્યક્રમ. અને બાપાએ કીધું કે મેં પાંડુરંગ શાસ્ત્રીને વચન આપેલું, એમના ફંક્શનમાં ત્યાં અલ્હાબાદમાં મારે હાજર રહેવાનું છે, જો અત્યારે ઓપરેશન કરાવીશ તો ત્યાં નહીં જઈ શકું, મારે ત્યાં મેં વચન આપ્યું તમારે જવું જ પડશે. કેટલાય 5-6 વર્ષ સુધી સ્વામીશ્રીએ ગાંઠને સહન કરી. શા માટે? આપણા કાર્યક્રમમાં કંઈ ખલેલ ના પહોંચે એટલા માટે. સ્વામીશ્રીના આવા તો આમ કેટલાય પ્રસંગો છે કે આપણે લાગે કે આટલી હદે સ્વામીશ્રી આપણે અનુકૂળ થઈ જાય છે. અમુક હરિભક્તને એવા સખત આગ્રહ હોય છે, દુરાગ્રહ, પણ સ્વામી બાપાએ પોતાને તેને ગણ્યો જ નથી. સ્વામીશ્રી ગામનું નામ આપણે નથી આપતા, એક ચરોતરના ગામમાં સ્વામીશ્રી હતા, અને ત્યાંથી પછી જ હાર્ટ એટેક પછીનો જ આ પ્રસંગ છે. એ વખતે સ્વામી આપણને વોકિંગ શરૂ થઈ ગયું હતું, ડૉક્ટરની સલાહ પ્રમાણે સ્વામીશ્રી સવારે વોકિંગ કરતા હતા. પણ એ વખતે બાપાનો નિત્યક્રમ એવો રહેતો કે સ્વામીશ્રી જાગી, નાહી ધોઈ અને પછી વોકિંગ કરવા માટે આવતા, વોકિંગ કરી પછી થોડોક સભાસન કરી અને પછી પૂજામાં આવતા. એટલે નાહીને પછી વોકિંગ પછી પૂજા, એવો એમનો ક્રમ રહેતો. હવે એ વખતે ડૉક્ટરની સૂચના તો સ્ટ્રિક્ટ હતી જ, ત્યાંથી વાત નહીં, નવી વાત નહીં. 22 વર્ષથી ડૉક્ટર કહેતા આપણે આવ્યા છે કે બાપાને આરામ આપો. 83 સાલમાં ડૉક્ટરે સૂચના આપી કે બાપાએ પધરામણી ના કરવી, બાપાની ભીડો પડે ને પગે તો ના જ ચડવા. હાર્ટને તો હજી પરિસ્થિતિ એકદમ નાજુક હતી, હજી રોજ આવી હોય ના આવી હોય, મસલ તો અમુક જે ડેડ થઈ જ ગયા હતા. પણ આ ગામમાં સ્વામીશ્રી આવે છે સવારે, અને પહેલાં તો હરિભક્તોનો આગ્રહ હોય કે પધરામણી કરો, કારણ કે જૂનો રૂટીન પ્રમાણે બધા ટેવેલા જ હોય હરિભક્તો, કે ગામમાં આવે એટલે પધરામણી કરવાની જ, આખા ગામમાં પધરામણી કરવાની હોય. પણ બધા સંતો વડીલો પણ બધું ખૂબ વિનંતી કરી કે આ વખતે બાપાને આવી બીમારી થઈ છે, એટલે હવે કોઈ હરિભક્તના ઘરે પધરામણી કરવા માટે નહીં આવે, સ્વામી આપણે ભીડો આપણે આપવાનો નથી. એક દિવસ સવારે બાપા પોતે વોકિંગ કરે છે, અને એક જૂના શાસ્ત્રીજી મહારાજના હરિભક્ત એ ત્યાં આવે છે વોકિંગમાં, અને બધાને સંભળાય, હરિભક્તને સંભળાય, સ્વામીને પણ સંભળાય, એમ જોશ જોશથી બોલે છે કે પ્રમુખ સ્વામી અહીંયા આટા મારે છે, અહીંયા ભીડો નથી લાગતો, અને હરિભક્તને ઘરે આવું હોય ત્યારે ભીડો લાગે છે એમ ને. આવું જોશ જોશથી બોલે છે, સંતોનેથી રહેવાતું નથી. આવું બહુ આમ વોકિંગ કરું અને બીજા પધરામી કરી એ એક સરખી વાત છે, આપ જમીનો ફેર છે, પણ સ્વામી આ સાંભળી ગયા. સ્વામીએ એ જ ઘડીએ વોકિંગ આમ એક બાજુ મૂકી દીધું, જે વોકિંગને પટ્ટો તો તરત ફાંટો લઈ લઈશ, સંતને કહે ચાલો મારી સાથે જોડમાં આવી જાઉં. સ્વામીએ એ જ વખતે કે હાલો ક્યાં જવું તમારે, એકદમ પ્રેમથી, આમ પેલા આમ કટાક્ષમાં પણ નહીં, આમ રોષમાં પણ નહીં, કે હાલો પધરામણી આપણે જઈએ, ક્યાં ક્યાં જવું, ક્યાં ક્યાં ઘર બાકી છે. એ વખતે ગામમાં નવી સોસાયટી બંધાઈ હતી, 40 ઘરમાં સ્વામીશ્રી પધરામણી કરે છે, દરેક ઘરમાં 3-3 પગથિયા ચડે છે ને ઉતરે છે. આ પૂજા પહેલાનો કાર્યક્રમ છે, એક ઘરમાં તમે માની લો 2 કે 3 મિનિટ તમે કરો, એક ઘરમાં પધરામણી કરવાની હોય. બાપા 40 ઘરમાં જાય છે, 2 કલાક થયા, અને પછી 2 કલાક પછી સ્વામી બાપા પૂજામાં આવે છે. નાસ્તો ક્યારે કર્યો, શું કર્યો છે એ તો ઠીક, પણ 120 પગથિયા સ્વામીશ્રી ચડ્યા ને ઉતર્યા એ ઓપરેશન હાર્ટ એટેક પછી તરત, એક હરિભક્તનું મન સાચવવા માટે એમનો દુરાગ્રહ હતો. બધા જ આપણે ભેગા મળીને કહીશું કે આવો આગ્રહ થતો હશે, ભલે એક હરિભક્ત નારાજ થાય એવું કંઈ મનો ના હોય, એના સાસરી મન હરિભક્ત છે, એને આપણે દુખવું નથી. એનું ભલે મારું ભલે હૃદય દુખે, પણ એનું દિલ મારે દુભાવવું નથી, સ્વામીશ્રીની આવી ભાવના છે. પ્રાણના ભોગે પણ સ્વામીશ્રી આવું કરતા હોય છે. ક્યારેક તો આપણે આમ થાય કે સ્વામી પણ કેટલી હદે આવું કરતા હશે. 80નો પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. સ્વામી બાપાને આંખે એટલું બધું આમ અસ્પષ્ટ દેખાતું હતું, એટલું બધું પેલો મત્યો ઝામર બધો બાજી ગયો હતો. સ્વામી બાપા ત્યાં ફિલાડેલ્ફિયામાં હોય છે,
અને એમ પોતાના પક્ષ દેખાતું નથી, ચાર ફૂટ દેખાતું નથી. અને એટલા માટે સ્વામીશ્રી જે જયારે મોજડી પડવા જાય છે તો જમણા મોજડીમાં બાપાનો ડાબો પગ અને ડાબી મોજડીમાં બાપાનો જમણો પગ અવરસવાર થઈ જાય છે. સંતો કે સ્વામી જો તો ખરા, આ ડાબું જમણું બધું અવડું સવાર થઈ ગયું. સ્વામી કે દેખાય છે જ કોને, દેખાય છે જ કોને, કે સાથે પેલા સંતો ફરતા હોય ને, પેલા પત્ર લેખનમાં શ્વેત ત્રિકોણ સ્વામી હતા, બીજા બધા સંતો હતા. સ્વામી કે મને કોઈ મોઢા દેખાતા જ નથી, આમ ધૂંધું ધૂંધું લાગે છે કે આ કોઈક સાધુ આવ્યો. અવાજથી હું પાડખી જાઉં છું કે આ શ્વેત ત્રિકોણ આવ્યો, ક્યાં આવ્યો, ક્યાં આવ્યો. સ્વામી આપણને દેખાતું. સંતોએ કીધું સ્વામી તમે કેમ બોલ્યા નહીં, ડૉક્ટર પાસે તપાસ કરાવી. સ્વામી ડૉક્ટર કે જો સ્વામી બાપા જો 15 દિવસ મોડા આવ્યો ને, અંધાપો આવી જાત, આંખ ગુમાવવાનો વારો આવત. સંતો કે સ્વામી બોલ્યા કેમ નહીં, પણ આ તો તમારો આંખનો પ્રશ્ન છે. સ્વામી કે અત્યારે આપણે બોલીએ અને ક્યાંય બધા નીકળે તો પછી બધા આગા પાછા થઈ જાય, આપણે ક્યાંય રોકાઈ જવું પડે, ઓપરેશન કરે, અને પછી બધા હરિભક્તોનો જે આપણે જે આયોજન કર્યું હોય હોલ બુક કરે, હરિભક્તો રજા લીધી હોય, કારણ કે એ વખતે તો બધા હરિભક્તો નવા નવા ત્યાં અમેરિકામાં વસેલા, તાજી બધી નોકરી હોય, માન માન નોકરી મારે સેટ થયા હોય, એ લોકો રજા માંગે અને એમાં કંઈક આગું પાછું થાય તો નોકરી અત્યારે છૂટો કરી નાખીએ. આવા બિચારા હરિભક્તની પરિસ્થિતિમાં રહેતા હોય, આપણે ત્યાં જઈએ કાર્યક્રમ ખોરવા જાય, હરિભક્ત બિચારા શું કરે. સંતો કે સ્વામી આપણને તમારી આંખની વાત છે, આંખ જતી એટલે આખી દુનિયા બંધ થઈ જાય તમારા માટે. સ્વામી કહે કે એ તો દેહનું ચાલ્યા કરે, હરિભક્તને રાજી કરી લેવા. આ વાક્ય વેગસાગર સ્વામી પોતે નોંધે છે, આપણે પોતાનું કંઈ ઘરનું વાક્ય નથી. સ્વામી બાપાએ બોલ્યા કે શરીરનું તો આવું હાલ્યા કરે, હરિભક્તને રાજી કરી લેવા. આવી ભાવના આપની ક્યાંય જોવા મળતી, પ્રાણના ભોગે દેહના ભોગે પણ સ્વામી બાપા આટલી હદે પોતે રાજી કરવામાં કંઈક પાછળ એમની પાછું વળીને જોયું જ નથી. અમુક તો આજે ગોલ્ડ બેનનો પ્રસંગ આપણે કીધો ને, એક પ્રસંગ એવો સાંભળેલો, આનું મને વેરિફિકેશન નથી, પણ એક જૂના વડીલ સંત પાસે આવું સાંભળેલું, ત્યારે ગોલ્ડ બેનનું ઓપરેશન કરવા માટે જાય છે ને સ્વામી, ત્યારે પોતે પોતાના રૂમમાંથી બાપા ત્યાં ઓપરેશન થિયેટરમાં જઈ રહ્યા છે, તેમને એનેસ્થેસિયા આપવાનો છે, બાપાને હોસ્પિટલમાં સ્ટ્રેચર ઉપર લઈ જાય છે, થિયેટરમાં એન્ટ્રીની થોડીક ક્ષણની વાર છે. એ વખતે સ્વામી બાપા સ્ટ્રેચરમાં સૂતા સૂતા એક હરિભક્ત આવે છે અને ખાનગી કરે છે. હવે ઓપરેશનમાં જઈ રહ્યા છે સ્વામી, પણ એવું જરાય નહીં કે મારી સારવાર બરાબર થાય, મારી બરાબર બધો આમ સાધનો સુવિધા બધી બરાબર સચવાય. એ વખતે પણ સ્વામી શ્રી હરિભક્તનો નાનો પ્રશ્ન હશે, કેવો મોટો પ્રશ્ન હશે આ બાજુ સ્વામી આપવાનો ઓપરેશનનો પ્રશ્ન. અને એ વખતે કેવી પરિસ્થિતિ સંતો વર્ણન કરે છે, જે સાથે ફરતા હતા સ્વામીને એવી બધી તકલીફ થઈ હતી ને, ગમે ત્યારે ઝાડું જાણું થાય, શૌચ વિધિ કરવા માટે જવું પડે, દોડવું પડે સ્વામી, અને છતાં પણ સ્વામી બાપા વિચરણ અટકાવતા જ નથી. ગામડામાં જાય ત્યાં કંઈ સંડાસની વ્યવસ્થા નહીં, ગામડે પેલા સીમ ભાગોળે જવું પડે, છતાં પણ સ્વામી બાપા દોડી દોડીને જાય. સંતોએ આમ બાપા એવા પ્રસંગો બન્યા છે કે સ્વામી બાપાએ સંતોનું ગાતરું ખેંચીને પણ કટકો પણ ત્યાં જવું પડે શૌચ, કારણ કે કટકો શોધવા ક્યાં જાવ, એટલી બાપાને ત્યાં તકલીફ હતી. ઓપરેશન પહેલાં પણ થયું હતું, ઓપરેશન પછી પણ થયું હતું. સ્વામી બાપાને કેટલા એવા પ્રસંગો બન્યા કે સંતોએ બાજુ કપડાં પણ ધોવા પડ્યા છે. એવા બાપાના સખ આવા તો માણસ ને માણસ ત્રાસી જાય કે હવે તો દેહ સાથ નથી તો કરું શું. બસ આપણે તો અમે બાને ગોતતા હોય છે કે સ્વામી હવે થોડુંક ઘૂંટણમાં દુખાવો હતો ને, એટલે પછી મેં શ્રાવણ માસની પારણે મેં ત્યાં શ્રીપતિ શ્રીહરિ મેં કરાવી દીધું ત્યાં. હવે તાવ દૂર આવવાનો હોય, બાપા ઘણી વાર વર્ણન કરે કે તાવ તો હજી પેલો બળવાડો હોય પણ સારંગપુરમાં પેલો ગોદોડીને સુઈ જાય કે તાવ કદાચ આવશે. તો બાપાએ તાવમાં સામે પૂર ચાલીને ગયા છે. વાસણનો પ્રસંગ બહુ જ પ્રસિદ્ધ છે. ઉપવાસનો દિવસ છે, તાવ છે, અને સવારે 7:30 વાગે બાપા નીકળે છે સળંગ, ખાધા પીધા વગર તડકામાં એક પાણીનું ટીપું પીધા નથી. 3:30 વાગ્યા સુધી સાંઈ બાપા ત્યાં પધરામણી કરે છે. પાછા આવે છે અને એકદમ આમ પેલો ઢગલો હોય ને એમ કહીને બાપા ત્યાં પથારી ઉપર ઢગલો થઈને પડી જાય છે. ડૉક્ટરે તપાસ કરી, ડૉક્ટર સામે ત્યાં તપાસ કર્યું, શરીર આમ ધગધગ કે આટલો બધો તાવ. બાપાને પૂછ્યું કે હમણાં તાવ આવ્યો ચડ્યો, હવે કે ના સવારે નીકળ્યા ત્યારથી હતો. બોલ્યા કેમ નહીં તો ચાલ્યા કરે. હરિભક્તને આપણે ત્યાં કીધું કહી રાખ્યું હોય સંતો આવશે, સ્વામી બાપા આવશે. સ્વામી બાપાએ પોતાના દેહ સામે જોયું જ નથી. આવા તો અનેક પ્રસંગો છે કે જે આપણે આમ કહેતા થાકે નહીં. આવા સ્વામી બાપાના બીમારીના ખાલી તમે પ્રસંગો ભેગા કરો ને, સ્વામી બાપાના ખાલી આજે જે 4-5 જે મુખ્ય બીમારી થઈ છે, બાયપાસ ઓપરેશન પછી પણ સ્વામી બાપા ત્યાં એ બધાને ત્યાં હોસ્પિટલમાં રહ્યા રહ્યા એમના માટે ડૉક્ટરની સૂચના હતી કે તમારે આઈસ્ક્રીમ જમો, બીજું કંઈ સ્વામીને ફાવતું જ નહોતું. કેટલાય દિવસ સુધી બાપાને આમ ભૂખ તો ઉઘડી જ નથી, ખાવાની રુચિ થતી જ નથી, છતાં પણ સ્વામી બાપા ડૉક્ટરની સૂચનાથી ત્યાં આઈસ્ક્રીમ થોડુંક અંગીકાર. અને બાપાને આમે દૂધની આઈસ્ક્રીમ તો ફાવતું જ નથી, સાજા હોય ત્યારે પણ ઊંધી ચમચી કરીને આમ માન જીભે ચટાડતા હોય છે. આમ ચમચી ખાલી ચાટે, ખાતા તો નથી જોતા, ખાલી જીભ ઉપર આમ ચમચી મૂકે, સ્પર્શ થાય બસ, અને આપણે સંતોષ કે સ્વામી આઈસ્ક્રીમ જમ્યા.
મારો ભાવ અંગીકાર કર્યો. હવે બીમારીમાં જ્યારે ભૂખની કંઈક આમ એમનો અંસાર નથી, એમને જ્યારે કંઈ ભાવતું નથી, એ વખતે ડૉક્ટર કહે છે કે તમે આઈસ્ક્રીમ જમો. સાંઈ બાબા હોસ્પિટલમાં જ્યારે આવે છે ત્યારે પોતે જમે એના કરતાં બધાને જમાડવાને જ આપણને તાન હતું. આને જમાડ્યો, આને આપ્યું, આને આપ્યું, પેલો ટોમને આપો, અને રોબર્ટને આપો, પેલો થોમસને આપો, અને ડૉક્ટરને આપો, દોશી કિરણભાઈને આપો, નિલેશને આપો. હવે તમે જમો, તમારા માટે આઈસ્ક્રીમ લાવ્યા છે. અને પછી એક નહીં કે બે ફ્લેવર હતી ને, એક ફ્લેવર આપીને બીજી ફ્લેવર આપો, આ આપો, પેલી આપો. આ જ્યારે એમના માટે આમ દવારૂપ છે, પણ સાંઈ બાપા નહીં, બીજાને જમાડો. બાયપાસ ઓપરેશન પછી સાંઈ બાપા જ્યારે ત્યાં વેસ્ટેસ્ટર આવે છે, અને ભરતભાઈને મહેન્દ્રભાઈનું જે ભાઈનું ઘર મહેન્દ્રભાઈ, એમના ઘરે સાંઈ બાપા ત્યાં આરામ કરે છે. અને થોડાક દિવસો વીતે જ બાપા એકવાર બપોરે પછી જ્યારે સેવકો ત્યાં બપોરે એમને ઉઠાડવા જાય છે, એ વખતે બાપાનો જે પલંગ છે એ બધે જ આમ ભીનું ભીનું થઈ ગયું હોય છે. લાલ રંગથી બધું આખું પલંગ, આખી બેડશીટ એ પલળી ગયો હોય છે. સંતોને એકદમ એમ આઘાત લાગ્યો કે આ શું, અને બધા પ્રવાહી બધું લોહી જેવું કંઈક લાગ્યું. સાંઈ બાપાના પેટમાંથી જે ઓપરેશન કરાવ્યું હતું એમાં પાણી બધું જામી ગયું હતું, અને પાણી બહાર નીકળ્યું. સંતો એકદમ ગભરાઈ ગયા, તાત્કાલિક બધા ડૉક્ટરને બોલાવ્યા. તો કે બાપાના તાત્કાલિક ત્યાં કોઈને કીધા વગર સીધા આપણે ત્યાં ક્લિનિકે પહોંચી જાય. સ્વામી ત્યાં ન્યુયોર્કમાં ક્લિનિકમાં ત્યાં લઈ જાય છે, અને તાત્કાલિક બી સારવાર કંઈક આપે છે. કારણ કે એક તો ખબર જ નહીં કે આ શું થયું છે, આવું તો આપણે સપને ખ્યાલ નહીં કે આવું બાયપાસ પછી આવું કંઈક થાય. પછી ડૉક્ટરે પાછી સામેથી કીધું પાછળથી કે જેને બાયપાસ ઓપરેશન કરવામાં આવે એમાં દર 100 દર્દીમાંથી 10 જણાને પેટમાં પાણી ભરાય આવી રીતે ફ્લુઇડ, અને જેને ભરાય એવા 10 દર્દીમાંથી એકને બહાર નીકળે. એવા સ્વામી બાપા એક આ 100માંથી 1 આવ્યા. સ્વામી પછી બહુ હસ્યા પણ ખરા, સ્વામી કે કરોડમાં કોકને લાખોમાં લાદીને કરોડમાં કોક આપણે નથી બોલતા, કેવું થયું બાપા ખૂબ હસ્યા પણ ખરા. અને પાણી પછી આપણે બોટલમાં ભરી પણ રાખ્યું, વારે વારે પછી પાણી નીકળતું હતું. પણ જ્યારે પહેલી વાર બધા એકદમ ગભરાઈ ગયા, જ્યારે તે ક્લિનિકમાં જાય છે પેલા સત્સંગીની ડૉક્ટરની, એ વખતે બધી તપાસ થઈ, બધું ખબર પડી કે આમ છે તેમ છે, બહુ કંઈ ચિંતાનું કંઈ કારણ નથી. એ વખતે પેલા હરિભક્ત હતા એ બાપાને વિનંતી કરે છે કે બાપા આ મારી નવી જ ક્લિનિક છે, થોડાક પગલાં કરી જાઓ ને. સ્વામી બાપાજી વ્હીલચેરમાં છે, બરાબર ચાલી પણ નથી શકતા, આજે મોટો કાપો છે, આવી પછી ગંભીર કોમ્પ્લિકેશન થાય છે. સ્વામી કહે કે ચાલો આપણે ઠાકોરજીને લઈને ત્યાં બધે પગલાં કરો છે. એકે એક ઓરડામાં સ્વામી બાપાની હોસ્પિટલમાં ક્લિનિકમાં પુષ્પો છાંટે છે ને પગલાં કરે છે, પેલા હરિભક્તને સંતોષ આપે છે. આવું તો આપણેથી બને જ નહીં. આમ સાજા હોય તો પણ આપણે કંટાળે કે હવે આમ હવે અત્યારે ક્યાં બનાવે, ટુ ટાઈમ હોય કે નહીં, અત્યારે બહુ પારાયણો ચાલે છે, પછી ગોઠવી દેજો, ત્યાં પછી સ્વામી મળી લેજો. આપણે એવું કહી દઈએ કે ના હું બહુ બિઝી છું અત્યારે. અને સ્વામી બાપા મને એમના માટે આ જ હરિભક્તો માટે જ મારું આ અવતરણ થયું છે. તો આવા કેટલાય પ્રસંગોમાં સ્વામી બાપાએ આમ બીજાના ભલા માટે, બીજાના સુખ કરવા માટે સ્વામી બાપા પોતે જીવી જાણ્યા છે. આપણે એવું કહીએ છીએ કે સ્વામી બાપાનું જીવન સૂત્ર છે બીજાના ભલામાં આપણું ભલું. વાત ખોટી છે, સ્વામી બાપાનું આ જીવન મંત્ર છે જ નહીં કે બીજાના ભલામાં આપણું ભલું. સ્વામી બાપા એ પ્રમાણે જીવે છે? સ્વામી બાપા એ પ્રમાણે જીવન જીવતા જ નથી. સ્વામી બાપાનું હકીકતમાં તમે જીવન તપાસો તો સ્વામી બાપાનું જીવન મંત્ર શું છે કે પોતાના ભોગે બીજાનું ભલું કરું. બસ બીજાનું ભલું થતું એટલે હું માની લઉં કે બહુ બહુ સારું થયું, તારે મેં મારું ભલું આવી ગયું, એ તો હજી બહુ જ ઊંચી આધ્યાત્મિક સ્થિતિ છે. પણ પોતાના ભોગે બીજાનું ભલું કરવું એ તો હદ વાળી નાખી. સ્વામી બાપાએ કેવી હદે આવી રીતે ભોગ આપ્યો છે. બાપા ઘણી વાર બોલે કે જો હાર્ટ એટેક ના આવ્યો હોત ને તો હજી ગામડે ફરત. બાપા કહે છે કે હજી પણ મારે ગામડે ફરવું છે, હરિભક્તને રાજી કરવા છે. બાપા કહે છે કે મારે તો આ તો કંઈક એમનો આ પ્રેમનો કરુણનો પાર જ નથી આવતો. આપણે પણ જે ગાય છે પ્રમુખ સ્વામી કરુણ અપરંપાર અમારે કાજે તમે જીવી ગયા. બીજા બધા કદાચ કહે છે કે અમારા ઈષ્ટદેવ અમારા માટે મરી ગયા, બાપા અમારા આપણા માટે જીવી રહ્યા છે. મરી જવું તો સહેલું છે, પણ પડે પડે પડે પડે જે કષ્ટ સહન કરવા મરવા જેવું કઠિન લાગતું હોય એ વખતે સ્વામી બાપા આપણા માટે જીવી જાણે છે. આવા તો આપણે ઘણી વાર પ્રસંગો જોવા મળે છે કે સ્વામી બાપા આવી રીતે પણ પોતાની આ કરુણા એ કે પોતાના ભોગે બીજાને ભલું કરું. ત્યાં ન્યુયોર્કના એક આપણા પ્રેમી હરિભક્ત છે પ્રકાશભાઈ મહેતા, સ્વામી બાપાને આવી આમ કથળથી બધી પરિસ્થિતિ જોઈને તબિયત જોઈને એકદમ ભાવમાં આવી ગયા. બાપાને કહે છે બાપા તમે અમારા માટે તો અમે તો તમારા માટે અનેક છે, તમે તમારા માટે એક જ છો, માટે તમે તબિયત સારી રાખો અને બધો તમે જે બીમારી બધું છે ને અમને આપી દો. મારે તમે સાજા રહ્યો સત્સંગમાં તમે તો જીવન પ્રાણ કહેવાઓ. બાપા શું કહે છે કે મારા બદલે ઘણા બધા દુઃખી થવું પડે, એના કરતાં હું એક ભોગવી લો તો શું વાંધો. જવા બાપાની ભાવના. અને બાપા ખાલી બોલે નથી, એવું કર્યું છે. 2000 નો પ્રસંગ છે, બાપા સિડની હતા
અને એ વખતે બાપા કંઈક સવારે નાસ્તો કરતા હતા, એ વખતે દવા અંગીકાર કરતા હતા. સાંઈ બાપા ત્યાં દવા અંગીકાર કરતા હતા એ વખતે સામે લંડન આપણે ચુસ્ત હરિભક્ત કાર્યકર નિષ્ઠાવાન ડીસી પટેલ એ પોતે સામે, અને બાપાની ગોળીઓ ગણતા હતા કે બાપા કેટલી ગોળી ગણે ગોળી ખાય છે. આ મુખવાસની જેમ બાપા ગોળી ખાતા હોય છે, ચાર ને એક ને ચાર, નવ ગોળી બાપા એક સાથે વારાફરતી ખાતા ગયા. ડીસીથી રેવાયું નહીં એટલે બાજુમાં સીપી કાકા હતા ચિત્રજનભાઈ, આપણા વિશ્વમૂર્તિ સ્વામીના પુનર્વસનના પિતાશ્રી, આપણા ખૂબ જૂના સત્સંગી ને બહુ જ અમને ભોગ. સીપી કાકાએ બાપાને કીધું, બાપા આ ડીસી કહે છે કે બાપા આટલી બધી ગોળી ખાય છે અમને આપી દેતા હોય તો. ડીસીને પોતે ડાયાબિટીસ હતો એટલે એમને તો એક બે ગોળી ખાવાની જ હતી, પણ ડીસી કહે કે બાપા અમારે તો એક બે જ હોય, તમારે આટલી બધી થોડીક અમને આપી દો ને. બાપા શું કહે છે કે સીપી આ ડીસીની જ ગોળી અમે ખાઈએ છીએ. આ ડીસીને એટલે કે બાપા આપણા માટે આ ભોગ દુઃખ વેઠે છે, આપણો દુઃખ સાહેબ આપણે સાથે સામેથી વેઠે.

તું મહાહેતવાળી દયાળી માં તું, કે તું કેવી છે મારા માટે, કે તું તું ભીનામાં સુઈ જઈશ, તું પલળી જાય છે પણ મને સુકામાં સુવાડે. સ્વામી બાપાને પણ આવા કેટલાય પ્રસંગો છે કે સ્વામી બાપાએ આપણું કષ્ટ સામેથી પોતે વેઠીને આપને સુખ કરાવી પૂછે. સ્વામી બાપા આપણા જ્યાં વડોદરાના બિપિન વડોદરા સ્વામી બાપાને જમુડ્યો, પહેલેથી નાનો હતો ત્યારથી બાપા સાથે ફરતો હતો, એવામાં સ્વામી બાપા સાથે વિચરણમાં જોડાઈ ગયો હતો. બાપા ખેડા જિલ્લામાં હતા, ત્રાજ ગામ, અને એ વખતે તો કઈ પરિસ્થિતિ, સ્વામી બાપા કંઈ માટે કંઈ જુદી રૂમ નહીં, એસીની તો વાત જ નહીં, જુદી રૂમ પણ નહીં. બાપા ત્યાં ઉનાળાનો સમય હતો, શિયાળાનો સમય આમ શું કહે શરદ ઋતુ જેવી કંઈક હતી, અને બાપા અગાસીમાં સૂતા હતા. હવે આમ આવો સમય હોય ત્યારે ભલે થોડી ઠંડી લાગે પણ ઓઢીને સુવાની મજા આવે, ત્યાં અગાસીમાં સૂતા ખુલ્લું આકાશ હોય અને થોડુંક આપણે જ્યારે 3-4 વાગે અને એ વખતે આપણે ઓઢી લઈએ તો મજા આવે, મીઠી ઊંઘ આવે. બાપાને એ રીતે પથારી આખી ગોઠવે આજુબાજુ, તે વખતે કંઈ એવો પ્રોટોકોલ જ નહીં, છોકરાઓ સંતો હરિભક્ત સાથે જ એક લાઇનમાં જ સુવાનું, અગાસીમાં બાજુમાં આ બિપિન સૂતો હતો, અને એને પણ ઓઢવાનું તો કંઈ આપ્યું જ હશે. પણ ઊંઘમાં ને ઊંઘમાં બાપાની બાજુમાં સૂતેલો, ઊંઘમાં ને ઊંઘમાં આડોડતો આડોડતો સ્વામી બાપા પાસે નજીક આવી ગયો અને બાપુનું જે ઓઢવાનું હતું એને ખેંચી લીધું અને પોતે સૂઈને ઓઢીને સૂઈ ગયો. બાપાને ઉઠી ગયા, ઠંડીને લીધે ઉઠી ગયા, ખ્યાલ આવી ગયો કે આ બીપીને ઓઢી લીધું છે. બાપા આખી રાત ઠૂઠવાતો ઠૂઠવાતા રાત પસાર કરી કંઈ બોલ્યા નહીં. સવારે જ્યારે સંતો જગાડવાની ત્યારે જોયું કે આ બીપીન બાપાને ઓઢું છે. પછી સંતો બાપા બીપીને કીધું કે ખબર પડી તે શું કર્યું રાત્રે ઊંઘમાં ઊંઘમાં. બીપીને એટલો બિચારો આમ ગભરાઈ ગયો, માફી માંગે બાપા કે માફ કરજો, આવું થયું આવું થયું. બાપા કેમાં શું, કે તે અમારું ભગવું ઓઢી લીધું, મહાત્મા કે સાત મહાત્મા હો ગયા. બાપા એકદમ એને હસવામાં તમે એમાં વાળી લીધું, એને એને પણ શોક ના થાય. બાપા આવી રીતે પણ પોતાનું ઓઢવાનું ત્યાં બીજાને આપી દીધું. 77ની સાલમાં બાપા જ્યાં દક્ષિણ ભારતની યાત્રામાં ગયા હતા અને એક રાત્રે કંઈક રાત્રિરોકાણનું ત્યાં થયું, બાપાને ખ્યાલ આવી ગયો કે અહીંયા ધર્મશાળામાં વ્યવસ્થા નથી, એટલે જે બેડિંગની વ્યવસ્થા ને બિસ્તરા પેલા એ કંઈ બહુ પૂરતા પ્રમાણમાં નથી, સંતો મને પાછળ પાછળ આવશે, લોકો પણ ગોતશે, એટલે એમના માટે સેવકે જે પથારી કરી રાખેલી એમાંથી બધું જ કઢાવી લીધું, ખાલી એક પાતળી પેલી ગાદરી ગોદરી જેવું હોય રાખ્યું એના માટે. બધા જ બધા જે ઓશિકા હોય કે બીજું કંઈક ચાદર બાદર જે પણ કંઈ હોય એ બધું સંતને આપી દીધું, લો તમે વાપરો, મને તો એકલું ચાલશે. સ્વામી આવી રીતે પણ પોતાનું એક એક રાતનું આસન આપી દીધું છે, દિવસનું પણ આસન આપી દીધું છે. સ્વામી બાપાનો પ્રસંગ છે, ત્યાં એકવાર ડૉક્ટર સ્વામી અને આચાર્ય સ્વામી ગરડા આવે છે બાપાને મળવા માટે. બાપાનો ઓરડામાં આવે છે અને એ જ વખતે લાઈટ જાય છે, એટલે અંધારામાં અંધારામાં પછી બાપા કહે છે અહીંયા બેસો. બાપા ત્યાં બે સંતોને બેસાડે છે અને અંધારામાં તો વાતો ચાલે, એટલે વાતો ત્યાં ચાલે છે. જ્યારે લાઇટ આવે છે ત્યારે ડૉક્ટર સ્વામી અને આચાર્ય સ્વામીને ખબર પડી કે સ્વામી બાપાએ અંધારામાં અંધારામાં પોતાનું આસન આપી અને પોતે નીચે બેસી ગયા હતા. એમના આસન ઉપર ડૉક્ટર સ્વામી આચાર્ય સ્વામી હતા. આજે માતાના જ ગુણ છે ને, પોતે નીચે બેસે અને પોતાના બાળકને વાસ્તવિક સંતોને ત્યાં લોકોને આસન ત્યાં આવી રીતે આપ્યું. સ્વામી બાપા આવી રીતે ઠંડીમાં પણ ઠૂંટવાયા છે અને ગરમી પણ સહન કરી છે. નરેન્દ્ર પ્રસાદ સ્વામી નારાયણ પ્રસાદ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે, બહુ જૂનો પ્રસંગ. બાપા ત્યાં નડિયાદમાં હતા અને એ વખતે ઉનાળાનો સમય અને બપોરનો સમય, એમાં બાપાની ત્યાં સ્વાગત સભા અને ત્યાં નગરયાત્રા નીકળી, એટલે 4:30 નો સમય હશે, છતાં પણ નગર પછી ચાલતા હતા. સ્વામીની દ્રષ્ટિ આ નારાયણ પ્રસાદ સ્વામી ઉપર પડી, પોતે ઉચ્ચ આસન ઉપર છે, એમનું સ્વાગત ચાલે છે, ચારે બાજુ હરિભક્તો બધા એમને જોવા માટે આવ્યા છે અને ફ્લોટ ઉપર આમ ભવ્ય આલિશાન આમ રાજાશાહી રીતે બધા એની સવારી નીકળે છે નડિયાદ જેવા શહેરમાંથી. સ્વામી અમને બાપાની દ્રષ્ટિ પડે છે એક નાના સંત ઉપર, કેને પગમાં જોડા નથી પડ્યા ને પગ દાટતા છે. સ્વામી બાપા ઉપરથી પોતાની મોજડી કાઢીને પોતાની, બીજાને નથી કહેતા કે મોજડી આપી દે એવું નહીં, ઉપરથી પોતાની મોજડી કાઢી અને નીચે ફેંકે છે, બમ પડે છે, એ સંત આ તું પહેલે. પહેલા સંતને તો થયું કે સ્વામી બાપા કંઈ કોઈની મોજડી આપી હશે એ ત્યાં પહેરી લીધી, પછી એને સ્ટ્રાઇક થયું કે આ તો બાપાની મોજડી લાગે છે, એટલે એને પાછી કાઢી લીધી અને હાથમાં રાખી. સ્વામી પાસેથી જોયું, ફરી જોયું, બાપાએ બમ પડી, અલ્યા કે તેને હાથમાં રાખવા માટે નથી આપી આ મોજડી, પડી લે તું. સ્વામી બાપાએ ફરી બાપાએ શું કીધું કે જો તું મોજડી નહીં પડીશ ને તો તાપ લાગશે અને પછી આંખમાં બળતર થશે અને આંખનું તેજ ક્ષીણ થઈ જશે. બાપા એવું એ વાત કરી, કેવી ચિંતા બાપા કરતા હતા, મને તું પહેરી લે. સ્વામી કે તને હાથમાં રાખવાનું નથી આપ્યા તો આ મોજડી અત્યારે અત્યારે પહેરી લે. પછી બાજુમાં કોઈ યુવકે એમના ત્યાં બૂટ આપી દીધા, પણ એવી રીતે સ્વામી બાપાએ પોતે આવી રીતે બૂટ પણ સ્વામી આપી દીધા.

0: સાધુ જીવનસાન પણ આવો જ એક પ્રસંગ છે. આપણે વિદ્યાનગર હતા એની વખતે પણ આવી રીતે ગરમીનો ઉનાળાનો સમય અને બપોરે હરિભક્ત આવે છે પોતાની નવી ટ્રક લઈને અને બરાબર છાત્રાલયના પ્રાંગણમાં આવે છે. બાપાને બાપા એમને હરિભક્તનો આગ્રહ કે સ્વામીશ્રી અત્યારે અત્યારે જ આવે અને મારી નવી ટ્રકમાં પુષ્પને પૂજાને બધું કરે. સ્વામીશ્રી બહાર આવ્યા, જમ્યા પછીનો સમય હતો. બાબા બહાર આવે છે ત્યાં પ્રાંગણમાં અને ત્યાં જે ટ્રક હોય છે ત્યાં પુષ્પ નાખે છે, પૂજન કરે છે, હરિભક્તને હાજી કરે છે. પછી તો પેલી ટ્રક જતી રહે છે ને બાપા આમ ઉતારીને જવા બદલે સામે જાય છે, કારણ કે ત્યાં બે ત્રણ સંતો ત્યાં ઊભા હતા બાપાને દર્શન કરતા હતા. અને સ્વામી બાપા આમ એ તરફ આવે છે ત્યારે સાધુજીવન સ્વામીને ખ્યાલ આવે કે સ્વામી બાબા આપી તરફ આવે છે. એમણે થયું કે અત્યારે શું કામ હશે આપણું, કંઈક સેવા સોંપવાના છે, શું હશે. સ્વામી બાપા એકદમ ત્યાં શાંતિથી આવે છે અને એકદમ પ્રેમથી આમ હાથ મૂકીને ત્યાં આ સાધુજીવન સ્વામીના ખભે ઉપર હાથ મૂકે છે અને કહે છે કે કેમ તમે આમ જોડા નથી પહેર્યા, તમે જોડા પહેરતા નથી. આ એ વખતે સાધુજીવન સ્વામી કહે છે કે સ્વામી મારે નિયમ છે, હું પહેરતો નથી. એટલે કે એનો નિયમ હતો. સ્વામી બાપા જાણી ગયા કે આ પોતે તપસ્વી સંત છે, એને તપની આવી રુચિ છે. એ જ વખતે સ્વામી એક તો દામણ જ રસ્તો હતો, સ્વામી એ વખતે ત્યાં પોતાની મોજડી કાઢી નાખે છે અને એકદમ પ્રેમથી આદ્ર ભાવે સ્વામી બાપા ત્યાં સાધુજીવન સ્વામીને આપે છે અને કહે છે કે હવેથી તમને જે પણ કંઈ ફાવે, મોજડી, સ્લીપર, ચંપલ, આથી તમે પહેરજો. હવે એ વખતે સ્વામી બાપાના જે પગ જે દાઝતા હશે, કેવા દાઝતા હશે, પણ સાધુજીવન સ્વામીના ત્રિવિધ તાપ શમી જાય બાપા ત્યાં ત્યાં પ્રસંગની સ્મૃતિ એમને આપી. આપણે પેલું જે આચાર્ય સ્વામીને પ્રસંગ કીધું કે બાપાએ આસન પાથરી દીધું, આસન નહીં, સ્વામી બાપાએ પોતે પ્રાણ પાથરી દીધા છે એવી હું ફાપી છે. સર્વમંગલ સ્વામી પોતાનો પ્રસંગ યાદ કરે છે. પોતે નડિયાદ માતા અને એ વખતે શિયાળાનો સમય, સ્વામી બાપા ત્યાં દર્શન કરવા માટે આવે છે અને બાપાને દંડવત કરવાની મન થયું. બાપા હંમેશા જ્યારે પહેલી વાર ઠાકોરજીને દર્શન કરવા માટે આવે ત્યારે હંમેશા દંડવત કરતા હોય છે. તે દંડવત કરવા માટે એકદમ પેલો આળસ બધું એકદમ ઠંડો થઈ ગયો હોય, એકદમ તમારા પગ મૂકવાનું મન ના થાય એટલું બધું ઠંડુ થઈ ગયું હોય. બાપાને દંડવત કરવાનું મન થયું તો સર્વમંગલ સ્વામીએ તરત પોતાની જે શાલ હતી એ શાલ બરાબર વાળી અને તે નીચે પાથરી દીધી, જેથી કરીને સ્વામી બાપા જ્યારે દંડવત કરે એમ ઠંડી ના લાગે. સ્વામી બાપા બાજુમાં દંડવત એક કર્યો પછી બાજુમાં જોયું કે સર્વમંગલ સ્વામી પોતે ઉઘાડા શરીર ઉભા છે. સ્વામી બાપા કે હો સાધુ ઉઘાડા શરીર ના રે ભાઈ, ઉઘાડા શરીર તો ઠંડી લાગી જાય. એમ કહીને સ્વામી બાપાએ પોતાનું ગાતિરું લઈ અને અડધું ગાતરિયું બાપાએ ત્યાં સર્વમંગલ સ્વામીને ત્યાં ત્યાં ત્યાં ઉડાડી દીધું. હવે અડધા ગાતરિયા પોતે પણ શરીર ઉઘાડું રહે, સર્વમંગલ સ્વામીને પણ શરીર થોડુંક ઉઘાડું રહે, પણ આવી એમની ભાવના, આવી એમની હૂંફ કે હરિભક્તો સંતોને મને ક્યારેય આવી રીતે મારે દુખાવા નથી. એ લોકોનું દુઃખ મટી હું ભલે દુઃખ વ્યસન કરું પણ એમને મારે સુખ આપવું છે. સ્વામી બાપાના બીજો આવે એક પ્રસંગ છે. મહાન સ્વામી પોતાના એમના જીવનની ઈર્ખામાં પોતે નોંધે છે કે બાપાની આવી હૂફ તેમને અનેક અનેક વાર એમને અનુભવેલી. યોગી બાપા સાથે જ્યારે પુરાશ્રમમાં વિચરણ કરતા હતા વિનુભાઈ તરીકે, એ વખતે આ ચરોતર બાજુ ક્યાંક વિચરણ એમનું હતું, પેટલાદ ગામમાં આવ્યા. એવામાં એ લોકોને સમાચાર મળ્યા કે કુબરભાઈ આપણા ભાવનગરવાળા ચુસ્ત સાસીમાના વખતના હરિભક્ત એ ધામમાં ગયા છે. યોગી બાપા કે મારે તાત્કાલિક ત્યાં જવું પડશે. યોગી બાપા ભાવનગર ગયા, વિનુભાઈને કહેતા ગયા કે હું તો આપણે તો આગળ ભેગા થઈ જશું પણ અત્યારે તમે પ્રમુખ સાહેબ મારા સાથે તમે જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ એ જ સાંજે જોડના સાધુ લઈ અને આ વિનુભાઈ મહેન સ્વામી ત્રણ જણા અમદાવાદ પહોંચે છે. અમદાવાદમાં એ વખતે તો જૂનું આપણું મંદિર આમલીવાડી પોળ સાવ સાંકડી જગ્યા, પણ ત્યાં બાપા ત્યાં ત્રણ ચાર દિવસ રોકાવાના હતા. હવે એ વખતે ત્યાં આમલીવાડી પોળના જે કોઠારી આ બબુભાઈ સોમનાથ, સંસ્થાનું બહુ જ મહત્વ, સારા શબ્દમાં કેવું હોય તો મહત્વ, બીજા શબ્દમાં કેવું હોય તો કર્કશ્યો જીવ, એકદમ મક્કી ચુસ, એટલે જરાય પણ આગુ પાછું કરે નહીં. એટલે જેટલું કંઈ સીધું લખવાનું હોય જે પણ કંઈ રસોઈ કરે પોતે જ રસોઈ કરે, પોતે જ સીધું લખે, જેટલું માપનું એ પ્રમાણે જ પોતે કરે. જરાય પણ વધુ ના જોઈએ, ખોટે તો વાંધો નહીં પણ વધુ તો ના જ જોઈએ, કારણ કે એ વખતે આપણી સંસ્થાની પરિસ્થિતિ એવી હતી, એવી હાડમાળીમાંથી આપણે પસાર થયા છે. એટલે એ વખતે બાપાને ખબર પડી ગઈ કે મહાન સ્વામીની રુચિ શું હોય છે. મહાન સ્વામી વખતે તો જુવાન ઉંમર એટલે ભૂખ તો બહુ જ લાગે અને એમની સ્વાભાવિક પ્રકૃતિ કે એમને દાળ ભાત બહુ સાફ આવે, ભાત તો ખાય જ નહીં, એને રોટલી ઉપર જ વધારે રૂચિ. સ્વામી બાપા તરત જાણી ગયા. એટલે જ્યારે પણ બાપાને પીરસવામાં આવે, બાપા જ્યારે પંગતમાં પડે બાજુમાં વિનુભાઈને બેસાડે અને એમના માટે જ્યારે ગરમ ગરમ રોટલી આવે, બાપા પેલો પીરસવાનો જતો રહે તરત પોતાના પત્તરમાંથી લઈ અને વિનુભાઈની થાળીમાં આપી દે તરત જ. અને જે પણ કંઈ ઘી વખતે હતું ભાતમાં તો નાખવાનું જ નહીં, બધી જ રોટલી ઉપર ચોપડી દેવાનું અને એક એક ગરમ રોટલી આવતી જાય અને બાપા પોતા માટે તો ખાય જ નહીં, તરત જ વિનુભાઈને આપી દે. વિનુભાઈને કહે કે એ વખતે મને કંઈ સૂચ પણ નહીં કે બાપાના બાપાનું હું ખાઈ રહ્યો છું, બાપા માટે કંઈ રહેવું નથી, એ પોતે નોંધે છે. કે મારા માટે બાપાએ બધી જ રોટલી મને આપી દેતા હતા. કાયમ બાપા તો માંડ દાળ ભાત ખાવા માટે જ રહેતા હતા, દાળ ભાત ખાઈને પોતે રહેતા હતા. મારા માટે જ બધું એ આપી દેતા હતા કે મને વખતે કંઈક બુદ્ધિ પણ ના સૂજે કે સાંઈ બાપાનું ખાઈ લઉં છું. પણ જે માતા હોય એને આમ જ સંતોષ થતો હોય છે. પોતે તો પોતાના મોઢામાંથી કોળીઓ કાઢીને બાળકને જમાડતી હોય છે, એ પોતે મિષ્ટાન ખાય એના કરતાં બાળકને જમાડે એમાં વધારે સ્વાદ આવતો હોય છે. માતા એ બાળક માટે બધું જ એ પોતાના ભોગે કરવા માટે એ કરી છૂટે છે. અલ્હાબાદનો પણ પ્રસંગ બહુ જ આપણે જાણીતો છે. સાંઈ બાપા ત્યાં હતા અને એ વખતે પેલા નાની વાવડીને બધા હરિભક્તો આવ્યા. બાપાને તો આ દૂર દેશમાં મળવાનું તો એ લોકોને ભાગ્ય ચાન્સ મળે, બહુ રાજી થઈ ગયા. ઓ બાપા તમે અહીંયા, એ વખતે જે લોકોની એક સ્ટોર નીકળી હતી, પેલી પેકેજ સ્ટોર આવે ને એ રીતે ત્યાં આવ્યા. અને બાપાએ બધું ખબર અંતર પૂછ્યા, કેમ છે, શું છે, ક્યાં ક્યાં ફરી આવ્યા, ખાવા પીને તમે શું કરો છો. એટલે એકદમ ઢીલો ઢીલો પેલો હરિભક્તે જવાબ આપ્યો કે કેમ તમે સાથે લઈને નથી આવ્યા, કંઈ ખાવાનું વ્યવસ્થા નથી કરી. પેલા હરિભક્ત કે જે બાપા, આમ તો એવું હતું કે અમારા જે પેલા જે આયોજક હતા એમણે પેલા તમને વચન આપેલું, બાંહેધરી આપેલી કે તમારા માટે અમે રસોઈ પણ લાવ્યા છે અને બધું ત્યાં શુદ્ધ શાકાહારી આપણે જેમ સત્સંગીને ફાવે, ડુંગળી લસણ વગરનું, એવું તમારા માટે બનાવશું. પણ પછી અધ પછીથી પણ કંઈક ફાવ્યું ને આયોજન થયું નહીં એટલે ફરી ગયો. અને હવે તો બસ ત્યાં હોટેલમાં ઊભી રાખે છે, જેને ખાવું હોય ત્યાં ખાઈ લે, આપણે તો સત્સંગી, આપણે તો કંઈ ફાવે નહીં બહારનું ડુંગળી લસણ હોય. એટલે હવે અત્યારે અમે તો ફ્રૂટ અને દૂધથી અમે ચલાવીએ છીએ. સ્વામી કે એમ, એ વખતે આજુબાજુમાં જે સંતો હતા, સ્વામી બાપાએ સંતો સામે જોયું અને સંતો એ બીજી બાજુ જોયું કે સ્વામીને હવે ખ્યાલ આવી ગયો કે આ કાર્યક્રમ બાપા શરૂ કરશે. બાપા કે સંતો આપણી પાસે કેટલું છે? સંતો કે સ્વામી થોડુંક જ હવે રહેવું છે હવે તો આપણા માટે, હવે હવે થોડા દિવસો છે. બાપા કે આપી દો કે ઠાકોરજી માટે જે પણ કંઈ કાઢો નહીં થાળ પડતું એટલું કાઢી લો બાપુ, બાકી બધું જ આપી દો. સ્વામી સંતોને થાય કે સ્વામી આપણે પણ અહીંયા મહેમાન જ છે, કે અલ્હાબાદ કે દૂર દૂરના ગુજરાત જેવું કંઈ નથી કે આપણે કોઈ કોઈના બાણું ખખડાને આપણે કંઈ આમંત્રણ આપે. આપણે તો દૂર આપણે પોતે મહેમાન છે, તો આપણે મહેમાનગીરી ક્યાં કોઈને બીજા કરવાની જાઓ. બાપા સંતો પણ કહે છે કે સ્વામી તમારા માટે કે મારા માટે પણ નહીં, આપણે તો બાવા છે, આપણે બધા આપશે, હરિભક્તોનું શું. એમ કહીને બાપાએ બધું જ તે હરિભક્તોને અપાવી દીધું. આને છે ને સંપૂર્ણ ત્યાગ કહેવાય. ત્યાગને પણ પ્રકાર હોય છે ને, લેવલ હોય છે. અને નિસ્વાર્થ ત્યાગ, નિસ્વાર્થ સમર્પણ. આજે મારી પાસે એક રોટલો હોય અને હું આખું આખું હું ખાઈ જાઉં તો હું સ્વાર્થી જ ગણાવું, એ તો બરાબર, એ તો સમજ્યા. પણ મારી પાસે આખો રોટલો હોય ને હું અડધો ખાઉં ને અડધો તમને આપું તો એ આંશિક ભોગ કહેવાય, આંશિક સમર્પણ, કારણ કે અડધો તમે ખાધો જ છે. પણ કદાચ હું આખો રોટલો હોઉં મારી પાસે અને આખો આખો તમને આપી દઉં, પણ આખા ગામમાં કહેતો ફરું કે જો મેં આખો રોટલો મેં આપી દીધો, જો હું કેવો ડાયો, કેવો સમર્પિત, આખો રોટલો મેં આપી દીધો, મારો ભોગ તો જો. એ શું કહેવાય? એ સ્વાર્થી ભોગ છે, સ્વાર્થી સમર્પણ. કારણ કે માનથી હું મારા પેટને ભરું છું, રોટલો મેં ભલે ના ખાધો પણ રોટલાથી પણ વધારે સ્વાદ મને માનથી આવે છે. પણ જ્યારે તમે આખો રોટલો આપી દો અને કોઈને કેવો પણ નહીં, ત્યારે સંપૂર્ણ નિસ્વાર્થ ભોગ કહેવાય, નિસ્વાર્થ સમર્પણ. સાંઈ બાપા તો એવું ભોગ આપે છે. સ્વામી બાપા કેવું કહે છે, મને યાદ જ નથી, હું જાણે કંઈક કરતો જ નથી, રોટલો આપ્યો છે એ પણ મને યાદ નથી રહેતું. સ્વામી બાપાને મનમાં એવું જ હોય છે કે હજી મેં ક્યાં કંઈક કરું છું, હું કંઈક કરતો જ નથી. સ્વામી બાપાના મનમાં હજી એવું જ રહ્યા કરે છે. જ્યારે બી આર પટેલ બાપાને કીધું હાર્ટ એટેક પછી કે સ્વામી તમારી તબિયત હજી બહુ જ નાજુક છે, તમે દનવત ના કરો, મહેરબાની કરીને તમે તબિયત સાચવો, કે તમારા વતી સંતો દનવત કરશે. સ્વામી એકદમ ગડગડા થઈ ગયા. સ્વામી કહે છે કે આ બીમારીમાંથી ઊભો થયો છું એના માટે સંતોએ મારી કેટલી સેવા કરી છે, એ ઋણ ક્યારે અદા કરી શકીશ. સાંઈ બાપાને મનમાં થયા કરે છે કે હજી સંતો ઉપર મારો ઉપકાર છે, મારે હજી સ્વામી સંતોને હજી મારે રાજી કરવાના છે. સ્વામી છેલ્લે બોલે છે કે હું ઋણ અદા કરવા જાઉં ને તો પણ થાય એમ નથી. સ્વામી બાપાના મનમાં એમ થાય છે કે સંતો માટે હું શું કરી નાખું, હું કંઈ કરતો જ નથી. બ્રહ્મહરિ સાંઈ પોતાનો પ્રસંગ કહે છે, ગામો ભૂલી ગયો છું, પણ એકવાર બાપા કંઈક ઊભા થવાના હોય છે, રાતે પોઢા માટે જતા હોય છે, એટલે બાથરૂમ જવા માટે બાપાના સ્લીપર બાથરૂમ સ્લીપર્સ એ હાથમાં પકડે છે બ્રહ્મહરિ સ્વામી, અને બાપાને પગમાં પેડવા કરતાં બાપાને આગળ ધરે છે અને બાપાને કહે છે કે બાપા આ તમારા સ્લીપરમાં એટલે કે તમારા પગારખામાં કોઈનો પગ આવી શકે એમ નથી, એટલે કે તમારું સ્થાન કોઈ ના લઈ શકે. તમે જે ભીડો બેઠો છે, તમે જે આ સમાજ માટે કાર્ય કર્યું છે, તમે જે હરિભક્તો માટે જે આમ જે તમારું જાન કુરબાન તમે કર્યું છે, એ તમારા પગમાં કોઈનો પગ આવી શકે એમ નથી. સ્વામી બાપા એકદમ ગડગડા થઈ ગયા. સ્વામી કહે ના ના, આપણે ક્યાં કંઈક કર્યું જ છે, આપણે કંઈક કરતા જ નથી, શાસ્ત્રીમાં જોગીજીમાં જે કરી ગયા છે એવું આપણે ક્યાં કરી શક્યા છે. સ્વામી બાપાના મનમાં હર હંમેશ એવું જ રહ્યા કે હું કંઈક કરતો જ નથી, મારે જે ઘણું કરવાનું બાકી છે. આવું જ્યારે આપણે જાણીએ ત્યારે શું લાગે? કે પેલો રોટલો તો ક્યાંયનો બાપાએ આપી દીધો છે, બાપાની યાદ પણ. આપણે શું કરીએ ખબર છે, આપણે એક રોટલો આપણી પાસે આવ્યો હોય ને, આપણી ભૂખ અડધી રોટલાની જ હોય, આપણે અડધો રોટલો ખાઈ લે પ્રેમથી, ટેસ્ટથી આપણે ખાઈ લે, ઘી ચોપડીને આપણે ખાઈ લે, અને બાકીનો રોટલો સૂકો આપણે બીજાને આપીએ કે જો તારા માટે જ મેં ખાસ રોટલો રાખ્યો છે, તું ખાઈ જજા. આપણે આવું કરીએ કારણ કે આપણા મનમાં કેવું હોય છે ખબર છે ને, આપણે યશ લેવામાં આપણે મથીએ છીએ. ક્યાંથી હું યશ લઉં? પ્રેમ મારે કમાવો છે, લેવો છે, મારે ખરીદવો છે પ્રેમ. આપણે સાંઈ બાપા એવું નથી કરતા. સાંઈ બાપા પ્રેમ આપે છે, નિર્વ્યાજ પ્રેમ. ક્યારેય એની પહોંચ નથી ફાળતા કે મેં આટલું તારા માટે કર્યું, તારા માટે આટલું કરવાનું. સાંઈ બાપાએ ક્યારેય કીધું છે આપને? પેલા સંતો બ્રહ્મસ્વામી પેલો પ્રસંગ કહે છે ને, યદિ મેં ના હોત તો આપકા ક્યા હોગા, એ બધો આખો પેલો પ્રસંગ છે ને. પેલા ભાઈ પેલા બજારમાંથી જાય છે, ચોમાસાનો સમય અને કંઈક ચીકણી ભૂમિ પોતે લપસી પડે છે, અને આમ કપડાં બગાડવાના હતા, કંઈ થવાનું હતું. પેલા મિયાભાઈ હાથ પકડી લે છે અને પેલા ભાઈ બચી જાય છે. બીજે દિવસે બજારમાંથી પસાર થાય છે, એ જ વખતે પેલા મિયાભાઈ યાદ કરાવે છે કે પેલા દિવસ હું ના હોત તો તમારું શું થાત, કે હા તમારો ખૂબ ખૂબ આભાર, હું ના તમે જો એ દિવસે ના હોત તો લપસી જાત, કપડાં બગડત. બીજે દિવસે બજારમાંથી પસાર થાય છે કે પેલા દિવસ હું જો ના હોત તો તમારું શું થાત, કે તો કદાચ મારું પગ ભાંગત, માથું ફૂટત. એમ ત્રણ ચાર દિવસ ઉપડા ઉપડી જ્યારે જ્યારે બજારમાંથી પસાર થાય, મિયાભાઈ આ જ યાદ કરાવે પેલા દિવસે જો ના હોત તો તમારું શું થાત. પેલા દિવસ પેલો ભાઈ એવો કંટાળ્યો ને, એક દિવસ તો એનો હાથ પકડી અને ત્યાં જે પડ્યો તો ફરી લઈ જાય, મને પાડી દે, ચાલ મને પાડી દે, મારા કપડા ગંદા કરનાર, મને વાગવા દે, વાગવા દે, પણ ફરી ભૂલે છો કે મને કહેતો નહીં કે પેલા દિવસ જેથી મેં ના હોતા તો આપકા ક્યાં હોગા. અહીં આપણે ક્યારેય કીધું છે આપને કે જો મેં આ મંદિર ના બાંધ્યું હોત તો તમે ક્યાં હોત? ક્યારે એવું કીધું છે કે જો તને દીક્ષા મેં ના આપી તો તું ક્યાં હોત, ક્યાં રખડતો હોત, માયામાં ક્યાં કુંડમાં તું, નરકના ક્યાં કુંડમાં તું આમ ડૂબતો હોત? સ્વામી ક્યારે કીધું નથી. સ્વામી બાપાએ આપણા માટે આટલું બધું કર્યું છે, છતાં પણ હજી લાગ્યા કરે છે મેં કંઈ જ કર્યું નથી, મારે હજી ઘણું કરવાનું બાકી છે. આજ એમની અસીમ કૃપાનું એક લક્ષણ છે. બીજા પ્રસંગ પણ ઘણા છે, વિચારો ઘણા છે, આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: જેને અમારો વિશ્વાસ છે, ભગવાનનો વિશ્વાસ છે, જેને અમારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી. આટલું જ, એકદમ સિમ્પલ વિશ્વાસ. પછી ભગવાન છોડે જ નહીં, પકડી રાખે. વિશ્વાસમાં કાચપ હોય તો ભગવાન આમ આમ કરે, અને વિશ્વાસ પકડે. જેને મારો વિશ્વાસ છે તેની બાહ્ય ગ્રહી અમે છોડતા નથી. અમારી પ્રકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે મહારાજે કહ્યું કે અમારી અતિશય પ્રાકૃત ક્રિયા, એટલે આમ ઓર્ડનરી, એકદમ ઓર્ડનરી ક્રિયા કરે, પણ એને તેનું ગાન દીવ ભાવ સમજીને કોઈ કરે. આપણે ભગવાન કઈ ક્રિયા કરે, આમ કરે, આમ કંઈ પણ ક્રિયા કરે, તેનો અતિશય દીવ ભાવ રાખીને એનું કોઈ ગાન કરે, તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે. એટલે આપણી જે ચેન ચારા છે ને બધું ટળી જાય. ભગવાન દીવ ભાવ રાખીએ એને અતિશય નાનામાં નાની ક્રિયા હોય, ગમે ક્રિયા, બેઠા હોય, ઝોકા ખાતા હોય, આમ પણ એનું ગાન કરે ને તો આપણું પ્રાકૃત ભાવ ટળે, આપણા ચેન ચારા જે બધું ચારા જૂથડા છે બધું ટળી જાય. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. ભગવાનમાં જેવો ભાવ કલ્પે એવું ફળ, આ તો વિજ્ઞાન પણ કહે છે. તમે સામા માણસને જેવો જે રીતે જુઓ એવા તમારામાં ભાવ છે જ. આ વિજ્ઞાન જ કહે છે, તમે કોઈને બદમાશ જુઓ તમારો બદમાશી છે. એ ભલે દેખાવ દેતો નથી, અંતરખાને છે જ, અંદરમાં બદમાશી છે જ તમારે. ઉપરથી બધું સોફેસ્ટિકેટેડ બધું રાખે અંદરમાં, અને અંદરમાં નિર્દોષ ભાવ હોય તો ભગવાન તમને નિર્દોષ કરી મૂકે. અમારામાં જેવો ભાવ કલ્પે છે તેને તેવું ફળ મળે છે. અમારું સ્વરૂપ આકાશની પેઠે નિર્લેપ છે. અમે સર્વમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. ભગવાન અક્ષરધામમાં વ્યતિરેકપણે છે, પણ છતાંય નાનામાં નાનો જંતુ કે અનંત બ્રહ્માંડ બધામાં વ્યાપક વ્યાપીને રહે છે. આકાશની જેમ નહીં, આકાશમાં તો એ તો નિર્જીવ છે, તત્વ છે. એ આકાશ આપણે આવતા છાય રહે, પણ એ વ્યતિરેક નથી. મહારાજ કે અમે વ્યતિરેક એટલે ઇન્ડિવિજ્યુઅલ, એક મૂર્તિમાન છે. આ લોકો બધા ગણે છે આકાશને પહેલી નિર્લેપ, પણ મૂર્તિમાન નથી. જે શ્રીજી મહારાજે નિષ્ઠામાં ચાર વાત કરી છે, સરોપરી, સાકાર, હા, અને પ્રગટ, આ ચાર વાત. તો મૂળ સમજવાનું, મારે સાકારનું અતિશય પ્રતિપાદન કર્યું છે. આજે તત્વજ્ઞાનમાં ઉપર જતા જતા જતા છે ને નિરાકાર થઈ જાય છે. શરૂઆતમાં રહે પણ ઉપર જતા નિરાકાર, અને કાંઈ જ નથી ભગવાન, એ મૂર્તિમાન નથી. શ્રીજી મહારાજે બહુ જ, અને મહારાજે ભક્તિ જેને કહીએ, સાકાર ભગવાનને માને એને ભક્તિ કહીએ. તો જો, અને સાકારમાં તો ભક્તિ થાય ને, સાકાર ના મળે તો કોની ભક્તિ કરે આકાશની. શ્રીજી મહારાજે પ્રથમના 41માં વાત કરી, અમે સ્વરમાં વ્યાપક હોવા છતાં વ્યતિરેકપણે રહીએ છીએ. આપણે તો માટે સહેલું છે, શાસ્ત્રી મહારાજ, યોગી અપા, પ્રમુખ સાહેબ પ્રગટ થયા, અને બધું આ તત્વજ્ઞાન, એટલે આપણા માટે તો કોઈ ઝંઝટ છે જ નહીં. બીજા તત્વજ્ઞાનીને બધી માથાકૂટ, 70 માથાકૂટ હોય અને તો કંઈ હાથમાં આવે નહીં. એટલે બહુ દયા કરીએ સર, મહારાજ પોતે પંડે અને સ્વામીને સાથે લઈને આવ્યા, અને સત્પુરુષ દ્વારા આ ચાલુ રાખ્યું છે. એ તો હવે તત્વજ્ઞાનમાં એવા ઘૂંચાઈ જઈએ ને બહાર નીકળાય જ નહીં, વધારે વધારે ચીકણું થતું એને ઘૂંચાતું જાય, એવું છે. આપણે બહુ દયા કરીએ, સીધા સાધા એકદમ શીરો મોડા મૂકીને ઉતરી જાય એવું કરી આપીએ. પણ હવે વિશ્વાસ રાખવાનો, જેને અમારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી. આટલું જ છે વિશ્વાસ. તો પતી ગયો, આપણે એકાંતિક થઈ ગયા. પછી મહારાજ એક વાત કરે છે, આ વાતનું નિષ્દિન મનન કરવું. નિષ્દિન એ રાત ને દિવસ મનન કરવું, આ વાતનું મનન કરવું. મનન કર્યા એનાથી વિસરાઈ જાય છે, દીવ ભાવનું શ્રવણ મને નિધિભ્યાસ કરવામાં કચાશ રહે છે, તેથી મનુષ્ય ભાવ આવે છે. એટલે ઘડીકમાં દીવ ભાવ, ઘડીકમાં મનુષ્ય ભાવ, ઘડીક એવું ચાલે જ કરે, બધાનું આપે ચાલે જ કરે, પણ એને કચાશ છે. એટલે એકદમ સર્વોપરી માને ને, તો બીજું અમે કીર્તન બોલ્યા હતા ને બ્રહ્માંડ સ્વામી, એટલે એમાં આ વાત વિશ્વાસની વાત છે. અને આપણે તો એ સિવાય પહોંચી વળ્યા એમ નથી. તમે ગમે એવું કરો તો તત્વજ્ઞાન બી આમ પડ્યા તો વિશ્વાસ જ એક કામમાં આવેલો છે. બસ તમે ભગવાન બસ પતી ગયો, એક દ્રઢપણે વિશ્વાસ રાખે. જો છે તો એકદમ સહેલું છે, અને નહીં તો પછી એકદમ ગૂંચવાળામાં પડેલો છે. દીવ ભાવનું શ્રવણ, દીવ ભાવનું શ્રવણ, કોઈ વાત કરે દીવ ભાવની, શ્રવણ કરવું, મનન કરવું, એ જે વાત કરી હોય એને ધારવી, નિધિધ્યાસ કરવામાં કચાશ રહે છે તેથી મનુષ્ય ભાવ આવે છે. મનુષ્ય ભાવ દીવ ભાવ આટલો જ છે. ભગવાન મળ્યા પછી મહારાજ સ્વામી અને સત્પુરુષ આટલું જ છે. દીવ ભાવ મનુષ્ય ભાવ, દીવ ભાવ મનુષ્ય ભાવ, એમાં દીવ ભાવ રહે તો મોક્ષ, અને મનુષ્ય ભાવ આવે તો પડતું અંધારું. હવે અમારું ધામ સર્વોપરી છે જ, એના ઉપર બીજું કોઈ ધામ છે જ નહીં. એકદમ અપાર અનંત છે, બીજા બધા ધામોની લિમિટ છે, અને બ્રહ્માંડની અંદર આવી જાય છે. બ્રહ્માંડ તો મહારાજ આગળ એક અણુ જેટલું, અને મહારાજ તો અનંત અપાર અધો અધો ઉધો રહી પ્રમાણે રહી, તમે ઉપર જુઓ નીચે જોવા જોઈએ પાર જ ના આવે. બીજા બધા ધામોની લિમિટ છે, અને આ અંત પર એ ધામમાં આપણે જવાનું છે. ઓલા ધામમાં બંધાઈ રહેવાનું નથી. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આપણે બધા આ ધામના નિવાસી છે, એટલાન્ટા અને કોલંબિયા ને એ બધું નહીં. એ તો ઠીક છે આપણે, પણ આપણે મૂળ છે ને, આપણે આ અક્ષરધામના વાસી છીએ. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. તે માનો કે ના માનો, ભગવાન તો જુએ છે તમને બધાને કે બધા અક્ષરધામના વાસી છે. તમે પોતાને માનો કે ના માનો એ વાત જુદી છે. આવી બુદ્ધિ સદા જેને હોય તેને ક્યારે માન આવતું નથી. પહેલાં વાત કહેલી મુક્તમનીએ, શ્રીહરિ કહેલી વાત ગઢપુરમાં કહી. શ્રીહરિ કહેતા હું માન હોય તેને પગે લાગતો નથી. પગે લાગતા એટલે ટર્ન હિઝ ફેસ, નદું તું તારા ઘરનું મોટો. શ્રીહરી કહેતા કે હું માન હોય તેને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનો છો, ખભે ઉપર બેસાડે, એ જ ભગવાન માની હોય આમ કરે. અને દાસ, પરંતુ હરિને હરિજનનો દાસ થયો તેને ખભે બેસાડે અને ફેરવે અને ગૌરવ લે, આ મારો ભક્ત છે. આવી રીતે આ મારા નિશ્ચય, આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં, આ અમારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. માન છે બધું બગાડી નાખે, બધું. તમે આપણે સત્સંગમાં જીવો, જરાક માન હશે ને મૂર્તિ કરડી દેખાશે, એટલે સુખ નહીં આવે. જરાક માન માની હોય ને ક્યાં બેસું ક્યાં, એ બધો પ્રશ્ન થાય. ભલે નિર્માન હોય તો જઈને બેસી જાય, પ્રશ્ન જ નહીં કે. અને ઓલા ભગવાનને પ્રશ્ન થાય કે આને ક્યાં બેસાડશું આપણે. જો મહારાજ એકવાર સભા કરીને બેઠા હતા અને ઓલા કોણ સ્વામી આવ્યા હતા, તે આયા અને ઉભા રહ્યા. એને એમ કે મહારાજ મને બોલાવે અને બેસાડે તો બેસું, નહીં તો ઉભો રહું. ઉભા જ રહ્યા. પછી મહારાજ થાક્યા કે આવા છે. પછી મહારાજે એમને નમતું ના મૂક્યું. મહારાજ કે આ જો માનની મૂર્તિ છે, એવું બધું મહારાજ કહ્યું. પછી બેસાડે. એટલે માન તો ગમતું જ નથી. મોહન વરને માન સંગાત વેર જો, વેર એટલે દુશ્મન. તો ભગવાનને માન છે એ દુશ્મન છે. તો આપણે જેના નિર્માની ભગવાન તેને કેમ જોઈએ માન? આપણા ભગવાન નિર્માની છે, પછી આપણે ઊંચી તંગડી રાખીને ક્યાં? પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. આ મારા નિશ્ચય જેવો જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. અને એ અનુસંધાન મહારાજ વાત કરે છે. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી સર્વે હરિજન છે. આવી બુદ્ધિ જેને હોય તેને ક્યારે માન આવતું નથી. બધા હરિભક્તોને ધામ અક્ષરધામના વાસી જુએ તો માન નહીં આવે, નહીં તો માન આવશે જ. અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. બધા અક્ષરધામના નિવાસી છે. દ્રઢ કહીને તો માન આવશે જ નહીં. જો એમ થયું કે હું કંઈક છું, હું મોટો છું, એ સુખય નહીં આવે. એના યોગમાં જે આવે એને દુઃખી કરી દે, આ બધું થાય. મારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજન છે. આવી બુદ્ધિ સદા જેને હોય, કેવી બુદ્ધિ? આ બધા અક્ષરધામના નિવાસી છે. આવી બુદ્ધિ જેને સદા હોય તેને ક્યારે માન આવતું નથી. એટલે એક ભગવાન બધા મોટા છે અને આપણે બધા દાસ છીએ. આવો ભાવ રાખો, મોટા નાના ના કરતા. એ વ્યવહારમાં તો બરાબર છે, કૂટો, પણ અહીંયા સત્સંગમાં આ વસ્તુ ઘટે નહીં. એક શ્રીજી મારા સરોપરિ છે અને બીજા બધા દાસ છે બધા, એટલે કોણ મોટો ને કોણ નાનો. હરિજનને આ લોકના સમજે છે, જો આ બીજી વાત, હરિજનને આ લોકના સમજે છે એટલે આ પૃથ્વીના લોક જેમ બીજા કુસંગી હોય એના જેવા જ આ લોકો આ હરિભક્તોને સમજે છે, તેની સજા ભરે છે. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે. તમે આ લોકના આ તો આવો છે આમ છે આમ છે આમ આવું સમજે તો એના હૃદયમાં જે આવું સમજે છે એના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા જ કરે. પૂર કરી છાંટણા નહીં, પૂર એકદમ વહી એમાં તણાઈ જાય. હરિજનને આ લોકના સમજે છે તેના હૃદયમાં કામ ક્રોધ લોભના પૂર આવ્યા કરે છે, તેમાંથી તણાયા કરે છે, તણાઈ જાય. મોટા પૂર આવે આપણે જે મકાનોના મકાનો ઉખડી નાખે એમાં આપણે શું ક્લાસ, ઝાડ અને પાન બધું ઉખડી જાય. એટલે એવી રીતે કામ ક્રોધ લોભના પૂરમાં તણાયા કરે છે એટલે ક્યારેક સુખ આવે નહીં, શાંતિ થાય નહીં. હરિજનોને પરસ્પર અભાવ આવે છે, આપણે અંદર અંદર અભાવ આવે છે ને, આમ આમ આમ હરિજનોને પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે. આ બધાને અક્ષરધામના નિવાસી ના સમજે અને આ લોક ના સમજે એનું કારણ આ છે. હરિજનોને પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. સત્સંગમાં એટલું છે, દીવ ભાવ મનુષ્ય ભાવ મહિમા અમહિમા સંપ કુસંપ બે સાથે ચાલે આવે છે બધા. સંપ કુસંપ મહિમા અમહિમા દીવ ભાવ મનુષ્ય ભાવ પેરેલલ છે, ચાલ્યું આવે. જો આપણે છે ને વચ્ચે ઘડીકમાં દીવ ભાવે ઘડક મનુષ્ય ભાવે આવે એને વચ્ચે વચ્ચેની લાઈનમાં, પણ જો બહુ એવો કોઈનો કુસંગ થાય તો આ બાજુ મનુષ્ય ભાવમાં પડી જાય અને ભક્તોનો સંગ થાય એકાંતિક ભક્તો એટલે જે પોઝિટિવ હોય એનો સંગ થાય તો આ બાજુ પડે. સંગ બહુ બહુ મહત્વનું છે સંગ, એટલે કુસંગ તો કરો જ નહીં. શ્રીજી મહારાજે જનક રાજાને કેટલી એવી સ્થિતિ હતી, આત્મસ્થિતિ, પણ તોય મહારાજે જનક રાજાને પણ કુસંગ તો કરો જ નહીં એવું લખે. કુસંગ છે ને એ બે મણ દૂધ પાક હોય અને જરાક સર્પની લાર પડી અંદર, આટલો જ કુસંગ, બે મણ દૂધ પાક બધું બગાડી નાખે, જે ખાય અને પ્રાણ જાય એવું. એટલે કુસંગ તો બધું ગમે એટલું જ્ઞાન કર્યું હોય ધ્યાન કર્યું હોય બધા આ દેખ ને બધું કરીને જે કુસંગ જે જરાક લાગે ને ફેંકાઈ જાય, ફેંકાઈ જાઓ આમ એવું છે. કુસંગ એ શબ્દ સાંભળવા જ નહીં. શ્રીજી મહારાજ કહું છે એમાં વિશ્વાસ રાખો, એમના શબ્દો સાંભળો. અને આ કુસંગ કુસંગ બધું નેગેટિવ છે, એ બધું તમને પાયા ઉખાડી ફેંકી દે. આવું છે અમારા જો ડાંગરામાં ના ડાંગરાની ગામ છે, ત્યાં વંટોળ હતો તો આપણા રમેશભાઈ હતા ને ત્રીસ ફૂટ ઉપર ઊંચ્યા અને પછી આમ આમ કરી નીચે. એટલા તો કુસંગ છે ને, કુસંગના શબ્દ ગોમરી ખાઈને નાખી હતા. કુસંગ કરતા જ નહીં, બધું કરો પણ કુસંગ તો કરતા જ નહીં. કોઈની અવરી વાત, કોઈની ગમે એવું જ્ઞાની ધ્યાન પેસી જ જાય, અંદર પેસી જ જાય. અને પછી એને ટાણું આવે ત્યારે ઓલું ઘા કરે એવું છે. એટલે આ સારા શબ્દો સાંભળવા બધું, જો ગુણગ્રહી આપણે રોજ પ્રાર્થના કરી છે ગુણગ્રહણ કરવું, એ આપણું એટલું જ પોર્ટફોલિયો, બીજું કાંઈ નહીં. જે આ ગુણગ્રહણ ગુણગ્રહણ બધેથી નેગેટિવ વાત સાંભળવી જ નહીં, ભૂલથી પણ નહીં સાંભળવી. તમને અસર કરી જ જય સ્વામિનારાયણ.

श्री स्वामीनारायण भगवान की जय। स्वामीनारायण हरे, स्वामी वात करी जे। भगवान तो पोताना भक्तनी रक्षा करवा बैठा छे, तेनी पैठे तो जेम पापड़ आँखनी रक्षा करे छे ने हाथ कंठनी रक्षा करे छे ने वावतर छोकरानी रक्षा करे छे ने राजा प्रजानी रक्षा में छे तेमज भगवान अपनी रक्षा में छे। स्वामी कहू भगवान तो पोताना भक्तनी एमने जे आश्रो है अने नाम ले छे, टूक में भगवान आश्रो छे एनी रक्षा में भगवान बैठा छे। आम तो रक्षा बीज बधानी करे छे, आखी दुनियानी ब्रह्मांडनी रक्षा, पण मूल जे एमनी पासे छे એમને સંભાળે છે, એમને યાદ કરે છે અને બધી રીતે ભગવાનનો આશરો છે એની રક્ષામાં ભગવાન તત્પર બેઠા છે। જો ગુણાતીતાન સ્વામી શાસ્ત્રી મહારાજને આપત્તિ આવી તો આકાશ માર્ગે જતા હતા અને કોઈ પૂછ્યું તો સ્વામીએ કહ્યું કે શાસ્ત્રી ભારત એમનું નામ લઈને કહ્યું કે એમની રક્ષામાં જઉં છું। એટલે દેખાય નહીં, આપણને દેખાય નહીં, પણ ભગવાન રક્ષામાં છે જ વૃત્તિ દ્વારા। એ તો અનંત પ્રકારની આપણે રક્ષા કરે છે। આપણે જોઈએ કે તમારે સામે જુએ તો જ રક્ષા કરે એવું નથી, ભગવાનની રક્ષા અનંત પ્રકારની છે। પણ મુખ્ય તો એમના ભક્તો છે એની રક્ષામાં, બીજા બધા તો જનરલ। આ જો કોરોના વાયરસ આવ્યું પછી આખી દુનિયાની રક્ષા કરે ભગવાન એવું નહીં, પણ પોતાના ભક્તની રક્ષા તો ખાસ કરે છે। અને આપણે દેખાય નહીં। જો એકવાર શ્રીજી મહારાજ ગાળામાં જતા હતા અને પછી એક ઝાડા નીચે વિશ્રામ કર્યો, પછી આગળ જતા કોઈની જણસ ખોઈ ગઈ હતી તો શ્રીજી મહારાજે કહ્યું આ જ છે। હવે પોતાના ભક્તની રક્ષા તો પક્ષ રાખવો જોઈએ, કદાચ લીધું હોય તોય ના પડવી જોઈએ। તો ભગવાન સામેથી કહ્યું કે આને બધું કર્યું છે તો બધા તો બાકી રહે, પછી માર માર્યો બધું, પછી શાંત પડ્યા। તો શ્રીજી મહારાજને કહું કે ભગવાન મેં કંઈ લીધું નથી, કર્યું નથી, અને તોય મારી સાથે અને તમે અમથા અમથા ફસાઈ દીધા અને મારે માર માર્યો। સ્વામી કે 10 જન્મનું વેર હતું અને તો આ થોડાકમાં પૂરું કર્યું। હવે આવી રીતે થાય તો આપણને ખબર ના પડે, પણ ભગવાન સદા રક્ષામાં જ છે ટૂંકમાં, ગમે એમ હોય પણ આપણી રક્ષામાં જ બેઠા છે। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે, જેમની તો બહુ મોટી દ્રષ્ટિ છે। ખાલી 5 જણને કુણીનો ગોર ભાગે એવું નથી, 5-10 વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, તેનું પણ કલ્યાણ કરવું પડશે। જેને નામ લીધું જાણે અજાણે
પણ તો આપણે કલ્યાણ કરવું પડશે. ને આખા બ્રહ્માંડ સત્સંગ કરાવે છે, અને આખા બ્રહ્માંડ સત્સંગ કેટલી મોટી વાત છે. આખા બ્રહ્માંડ આપણે તો આફ્રિકા ખંડ, ઇંગ્લેન્ડ, યુરોપ, જાપાન એ બધાને આપણે સત્સંગ થાય તો કેટલા બધા રાજી થઈએ. તો મહારાજે કહ્યું કે આખા સ્વામીએ કહ્યું કે આખા બ્રહ્માંડ સત્સંગ કરાવે છે, એટલે અમે દર્શિત અન્નકુટી બ્રહ્માંડ જોતા હોય. એક હસ્તામલ અનંતકોટી બ્રહ્માંડ જોતા હવે એને આ શું હિસાબમાં. પણ આપણે દ્રષ્ટિ થોડી વાર પૂરતું પામી જવાય, પણ અખંડ એ દ્રષ્ટિ રહે કે આવા સમર્થ છે તો બ્રહ્માંડોનું કલ્યાણ કરી શકે છે, એવો ભાવ અખંડ રહે. આપણને લભક ઝપક રહે છે, કથા વાર્તામાં જ્યારે વાત આવે ત્યારે રહે છે, પણ પછી આપણે જે કરતા એ કરવા લાગીએ છીએ. 5-10 વાર સ્વામિનારાયણ સ્વામીનું નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, પણ તે બાકડના લોહીથી ફૂટે. પ્રયોગ કરવા જેવો છે. સ્વામીએ કહ્યું છે માની લેવાનું, ફૂટે કે ના ફૂટે, પણ સ્વામી કહ્યું છે એ સત્ય વક્તા છે, સત્ય હંમેશા સાચું જ બોલે છે. તો એ ફૂટે કે ના ફૂટે એ પ્રયોગ કરવા જેવું નથી. કેટલાય માકડ મારવા પડે, બધું એ ગળમથલમાં પડવું નહીં. સ્વામી કહ્યું છે માની લેવાનું, હીરો છે તે કોઈથી ફૂટે નહીં, પણ તે માકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈથી ટળે નહીં. મુદ્દો તો આ મહારાજને આ સમજાવ્યો છે સ્વામીને, કે તેમ વાસના કોઈથી ટળે નહીં. કોઈ રીતે વાસનામાં વાસના ફૂટે, એક વાસના હોય એમાંથી બીજી કેટલી વાસના ફૂટે એનો અંત જ આવે એવી નથી. તેમ વાસના કોઈ જ ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે. જો મોટા તેમ કહે તેમ કરે, તેનો ગુણ આવે, એની ક્રિયા ગમે તો તેથી ટળે. એટલે મૂળ સત્પુરુષ મળ્યા છે આપણે, એમાં લક્ષ દોરવું અને મારે કે કોઈ વાસના ટળે એમ નથી, પણ મોટા મોટા પુરુષના સંબંધથી વાસના ટળે. પણ શું કરવું પડે તેની સાથે સાથે, કે એનો તેનો ગુણ આવે, એમનો ગુણ આવે. આપણે સૌમાં હોઈએ પણ ધ્યાન ના હોય અને એવું બને. એક બે હોય તો ધ્યાન સામસામા આવે, પણ સમૂહ હોય મોટો સમૂહ તેમાં તો કોઈ શું કરતું હોય, કોઈ કયા વિચાર કરે, પણ એમની એમનો ગુણ આવે એટલે સ્વામી સામે જ નજર રહે, એનો ગુણ આવે અને એની ક્રિયા ગમે. એ ક્રિયા ગમવી એ બહુ મુશ્કેલ છે. આપણને લાગે કે આપણે ક્રિયા ગમે છે, પણ ઘણી વાર શંકા કુશંકા આવી જાય, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. લેવા દેવા વગર, કાંઈ કારણ વગર એમાં શંકા નાખ્યા કરે. તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે. નીકળ સાધન તો સૌર્યાદિકના કેવા, તો વાસના ટળી નહીં. સૌરિયા
કેવા સાધનો કર્યા છે એકાગ્ર થઈને, પણ કોનામાં એકાગ્ર થવાનું છે? એમ તો પાત્ર સામે છે જ નહીં, એની કલ્પના કરવાની છે, કલ્પનાને મૂર્તિ બનાવવાની, પછી એનું ધ્યાન કરવાનું. પછી એ તો આપણે કેટલો તો લાભ છે. આપણે યોગી બાપા પ્રમુખ સાહેબ મહારાજ, ભગતજી મહારાજ, આજે સંતો આપણને મળ્યા છે, પણ આપણે મનુષ્યભાવ રહે છે, અખંડ મનુષ્યભાવ રહે. આપણા જેવા જ ખાવું પીવું ઉઠવું બેસવું રહેશે, અને એમાંથી આપણને ઊંચા વધતા નથી. અને મનુષ્યભાવ રહેશે જ એમનો વિષય. દીવભાવ રહે જેમ પૂજામાં બેઠા હોઈએ અને જે ધારીએ એમને, અને દીવ જેવો દીવભાવ રહે એવો ભાવ રહેવો જોઈએ, અખંડ, હાલતા ને ચાલતા. કે સાકરની મૂર્તિ છે એટલે એમાં ત્યાગ ભાગ હોય નહીં. એવી રીતે સત્પુરુષમાં અખંડ દીવભાવ રહે. નીકળ તો સાધના સોબરિયા છે કે ના કેવા તો વાસના ટળી. ગમે એમ હોય, ગમે એવા સાધન કરે, ગમે આગા પાછા ઊંચા નીચા થાય, બધું પણ વાસના ટળે નહીં. અને દ્રષ્ટાંત આપ્યું છે કે સોબરિયાદી કે કેવા સાધન, કેવા સાધન ગમે પણ તો પાણીમાં તો થોડી વાર રહેવાય, એક દિવસ રહેવાય, બે દિવસ રહેવાય, પણ 60,000 વર્ષ સુધી પાણીમાં એક તો ઊભા રહેવું એ જ મુશ્કેલ છે. પાણીમાં આપણે ઊભા રહેવું એ કેટલું બધી મોટી વાત છે, પણ એવા કઠણ સાધન કર્યા છે. ટૂંકમાં એવા કોઈ પાર પામી શકે નહીં એવા સાધન કર્યા છે તો પણ વાસના ટળી નહીં. અને આપણે મોટા પુરુષને એનો ગુણ આવે, ક્રિયા ગમે, એમાં વાસના ટળી જાય. આટલામાં અત્યારે કોરોના વાયરસ બધાને લેફ્ટ રાઈટ લીધી છે, કોઈ પણ છોડે નહીં. ગમે એવો કાસ્ટ ક્રીડ હોય, ગમે એવો ધર્મવાળો હોય, બધા હાથ જોડી ઊભા કરો ના. તમે જે કરો છો એ નહીં કરવાનું. કરોના વાયરસ એને એટલે આપણે બધું આડું અવડું કરીએ છીએ, એ કરતા નહીં, નહીં તો મુઠ્ઠી મારશે એવું. એટલે ટૂંકમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જ કરવું. મહારાજજી આજ્ઞા કરી છે, મોટા પુરુષે આજ્ઞા કરી છે, એ પ્રમાણે જ લાઈનમાં કરવું. અખંડ વૃત્તિ ત્યાં જ રાખવી. કે સ્વામી સામ જોઈ રહ્યું કેવું છે, મોટા સાથે સામે જોઈ રહ્યું, સામે જોઈ રહ્યું એટલે આમ આંખો ફાડીને નહીં, પણ એની મરજી શું છે, એની ઈચ્છા શું છે એ પ્રમાણે જોઈ રહ્યું. તો ટૂંકમાં સહેલાઈથી વાસના ટળી જાય. અને તો આવા બધા સૌરી આદિક બીજા બધા કેટલાય બધા સાધનો કર્યા છે તો વાસના ટળી નહીં. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આપણે તપાસ કરવો જોઈએ, 1,000 રૂપિયા મળે તેનું શું ફળ છે, ને 1,00,000 રૂપિયા મળે તેનું શું ફળ છે, ને 1,00,000,000 રૂપિયા મળે તેનું શું ફળ છે. કેમ એ રોટલાથી વધારે ખાવાતું નથી, માટે તેનો તપાસ કરો અને પાછા ભરવા શીખવું. હવે 1,00,000 રૂપિયા હોય પણ તોય સોનાની કડી ખાતા નથી, એ તો જે બધા આખી દુનિયા જે કડી ખાય છે એ જ કડી ખાવાની, બીજું નહીં.
અને શાક કંઈ હીરાના કટકાનું શાક બનાવે અને ખાવે એવું ના થાય. એટલે જે આખી દુનિયામાં બધા કરે છે, થોડુંક વિશેષ સારું હોય પણ ખાવાથી જ છે. એટલે સ્વામીએ કહ્યું કે જો આ તો ગ્રસ્ત માત્રને મહારાજ, આપણે તો ધનસિંહના ત્યાગી એટલે આપણે તો છે પણ ગ્રસ્ત માટે છે. સ્વામી કેવું લોજિક આપે, 1000 રૂપિયા મળે તેનું શું ફળે છે, ને 1,00,000 રૂપિયા મળે તેનું શું ફળે, ને 1,00,00,000 રૂપિયા મળે તેનું શું ફળે છે. કેમ એ રોટલાથી વધારે ખાવાતું નથી ગમે એવો હોય, એટલે કોમન પ્લેટફોર્મ ઉપર આવી જાય, રોટલા ખાય, બીજું સોનાની કઢી ને હીરાનું શાક ને એ બધું ગમે એવા હોય તો ખાવા દે નહીં. 1,000 રૂપિયા હોય તો સોનાની કઢી ખાય નહીં છે, કઢી તો જે આપણે સામે. એટલે સ્વામીએ કહ્યું કે રોટલાની ખાવા વધારે ખાવાતો હોય, એટલે આ વિચાર કરવું, લોભ ના રાખવો ગ્રસ્ત હોય. અને પૈસા કમાવા બધી વાત છે, લોભ રાખવો નહીં. પૈસા એ બહુ ફેર જ પડે, તમે સામાન્યપણે જે આવે મળે એના પાછળ દોડવું નહીં, પૈસા પાછળ દોડવું નહીં. પૈસા એ સહેજે મળે એને લાવું અને કરવું, પણ પૈસા પર દોડવું એ લોભ કહેવાય. અને એનાથી બધું ઘણું બધું અનીતિ થાય, અનાચાર થાય અને બધું થાય. પૈસા પાછળ દોડે એને આવું આવાના અવગુણ ભરાય. તો પૈસો કમાવો લાવો એ બરાબર છે, પણ મનમાં રાખવું નહીં પૈસા. જો શ્રીજી મહારાજે નિષ્કવાન સ્વામી બંને જતા હતા તો એના ઉપર ઝાડે ફેરો, પૈસા ઉપર ઝાડે ફેરે, એટલે આટલું બધું ત્યાગ રાખવાનો. એટલે મનમાં એવું એના વગર ચાલશે નહીં એવું ના રાખે. ભગવાન છે, ભગવાન વિના બધું આવી ગયું, એટલે મનમાં એવું રાખવું નહીં. ટૂંકમાં પૈસા પાસે દોડવું નહીં ટૂંકમાં. એટલે સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી ચોંટવા નહીં દે, ભગવાનનો ભક્તો હોય એની વાત, બીજા તો બધા જેમ કરતા હોય કરે, પણ ભગવાનનો ભક્ત હોય તો ભગવાન આપણે ચોંટવા નહીં દે. કેમ કે આપણે ચોંટવા નહીં દે કેમ કે ભગવાનનો ભક્ત છે એને

હરિભક્તો વર્ષોથી, પણ હરિભક્ત એક જરાક ત્યાં પહોંચે 99% અને પછી ભાગી પડે. બધું કેટલા હરિભક્ત જોયા છે, અનુભવ છે. એટલે ટૂંકમાં આપણું ધાર્યું થવા ના દે, આપણું ધાર્યુંથી ઊંધું વર્તાવે કે જેને કહીને વાસના તૂટે. આ દેહમાં ને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહીં દે. એમને મોટું ફળ આપવું છે. આપણે છોડ નાનામાં ભરી રહ્યા. એટલે જો એકવાર લક્ષ્મીદાસ ગણાત્રા રાજકોટવાળા હતા, એ શાસ્ત્રી મહારાજ દર્શને ગયા. શાસ્ત્રી મહારાજે કહ્યું, એમને જવું હતું, પણ શાસ્ત્રી મહારાજ કહ્યું રોકાવ, આજે રોકાવ, પણ મારી નોકરી જે છે નહીં જાય નોકરી. પણ ગઈ નોકરી. પણ પછી એ ત્યાં ભરી રહ્યા હોત આખી જિંદગી, 50-150 રૂપિયામાં નોકરી કરી રાખે. પણ સ્વામીએ શાસ્ત્રીમાં જ એવું કહ્યું કે પછી પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ એ અને બીજા લાયન્સ ક્લબના પણ વાઇસ પ્રેસિડેન્ટ થયા, બધું ઘણું બધું થયું. એ આ લોકોમાં પણ બધું સેટિંગ થઈ ગયું. તો મોટા પુરુષની આજ્ઞા પાડી એટલે રહ્યું. નહીં તો ઓલા નોકરી કરી કરીને મરી જાય તો 150 રૂપિયા વધારે મળત નહીં. પણ સ્વામીએ બ્રેક મારી અને આખો પલટો માર્યો તો એને કેટલો લાભ થયો અને પ્રતિષ્ઠા વધી આ લોકમાં. બધું બધું ઘણું બધું થયું. નહીં તો એટલે મહારાજે કહ્યું કે જેમ રવજી સત્તાને સ્ત્રી પરણાવીને સંસાર સુખ લેવા દીધું નથી ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, તેમ ભગવાન બંધાવા નહીં દે. એટલે આપણો તાલ ગોઠી મન ધાર્યું ભગવાનથી, મૂળમાં ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કરી આપે તો ભગવાન નહીં ફાવે. એ તાલમેલ રહેવા નહીં દે. તો ભગવાનનો ભક્ત હોય, બીજા તો જે હોય કરતા કરે, પણ ભગવાનનો ભક્ત હોય એને રો મોટું રાજ આપવું છે. નાનું નાનો પતાવી દેવું નથી. એટલે ગણાતા સાહેબની જેમ 150 રૂપિયા નોકરી કરી રાખે તો એ નથી કરું. એટલે આમ ભગવાન મોટું સુખ આપવું છે એ આપણા વેરી નથી, દુશ્મન નથી. જે કરે છે બધું સારું જ કરે છે એમ માનીને આપણે તાલમેલમાં તોડે ભલે રાજી થવું. કે નહીં તો આપણે તો કૂવામાં પડી એવા છે, પણ એ ખેંચીને આપણને પાછા દ્વારે એમ કોઈ પણ રીતે આમાં બંધાવા ના દે. એટલે એટલે બહુ મોટા ભાગ્ય છે કે આવા સાધુ મળ્યા, આવા કેનારા મળ્યા. તો આપણે ગુણ લેવું, મોટા પુરુષના ગુણ લેવું નહીં કે અમારું બધું બગાડ્યું. આ સ્વામી આપણે માણિકલાલ શેઠ હતા, એ 4 પ્રોજેક્ટ લઈને આવ્યા કે મારા સ્વામી યોગી પાસે કે આ કરું કે આ કરું કે આ કરું. 4 પ્રોજેક્ટ તો જેમાં એમનું મન નહોતું, ચોથો પ્રોજેક્ટ આ કરો કે પછી કર્યું. તો એમાં પૈસા નાખ નાખ નાખ કર્યા, દીવાર ફૂક્યું, એટલું બધું થઈ ગયું. પછી પ્રમુખ યોગી બાપાની પૂજામાં બેઠા હતા અને સ્વામી કહ્યું કે માણિકલાલ તમે વાત કરો. તેમણે બરાબર કાઢ્યો, સ્વામી તમે ઓલા 4 પ્રોજેક્ટમાં બીજા મારા સાથીદાર હતા એ તો કેટલા આગળ થઈ ગયા અને હું તો પાછળ રહી ગયો. પણ એવો

0: દિવાળી ફૂંકવું પડ્યું એને, તો સ્વામી થોડી વાર બરાબર કર્યો, શાંત રહ્યા. સ્વામી કે હજુ વાત કરો. તો બીજું આખી બીજું તો ખૂબ બરાબર કર્યો, તમે આમ છે તમ છે આમ છે. એટલે પણ પછી શાંત પડ્યા. સ્વામી હજુ બોલો. ત્રીજી વાર કહ્યું, સ્વામી પૂજામાં બેઠા હતા બધા હરિભક્તો બેઠા, તો ત્રીજી વાર કહ્યું કે સ્વામી ગમે હોય લાખો રૂપિયા પણ મને નિશ્ચય થઈ ગયો. અહીં તો કેટલી મોટી વાત છે, કરોડો અબજો રૂપિયા નિશ્ચય, ભગવાન નિશ્ચય થવું એટલી મોટી. પણ ખરેખર જે સ્વામી કેવા છે એ એમાં પહોંચી ગયા કે સ્વામી બાપા આવા છે. એ ભલે બધું નાશ કર્યું આ કર્યું બધું, પણ અંતે નિશ્ચય થઈ ગયો એ બહુ મોટી વાત છે. એટલે સ્વામી આ કળાયું બરાબર, કળાતા કળાતા કળાતા છેલ્લે નિશ્ચયનું ઉપર આવી ગયો, તો એ સ્વામીએ ત્યાં પહોંચાડી દીધા. એટલે મોટા પુરુષ આવી રીતે કરે. એમ ભગવાન બધાની દે રોજી સર બધા જે જે તાલમેલ કરે. અને તાલમેલ તો 5 રૂપિયા, અને ભગવાનને આપવું છે 2500 રૂપિયા એ પ્રાપ્તિ. એમાં ડૂબક્યું કરવાનું, એમાં વૃત્તિ જાય પહોંચે એ ભગવાનને કરાવવું છે, કે બધું આ તાલમેલ તોડાવવા માટેનું કારણ આ છે. સજાનંદ સ્વામી મહારાજ જય.
1: આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાન સ્વામી અને આપણા બધા મોટા સંતો અને એકાંતિક ભક્તો બધાએ આ સંપ ઉપર તો વાત કરેલી છે, આ નવી નથી. અને ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ, ટુગેધર ફોર પીસ, આ બધું છે, પણ એક દિવસમાં ભૂલી જાય. એનો દિવસ ગયો, નેશનલ ડે ઓફ પીસ, ટુગેધર ફોર પીસ, પણ તો ઘણું બધું છે. આ વિચાર આવો ને એ મોટી વાત છે. અને એવા પડ્યા છે લોકો સારા સારા કે જેને આવા વિચારો મૂકે સંપની ભાત, એ લોકોના જીવમાં છે કે આ સંપ શું વસ્તુ છે, અને એ પ્રમાણે કરે છે. બીજા બધા તો ખાવા પીવા બધા પડ્યા છે, પણ અમુક વિચારશીલ માણસ છે એને લીધે જ આ જગત આવા મૂલ્યો ના હોય સંપ. અને તો એ આપણે ક્યાં હોત, પણ આ જે આ માણસો સજ્જનો, સજ્જન પુરુષ કહેવાય, એને આપણે મૂલ્ય આપ્યા. અને આપણે તો છે જ સત્સંગમાં, સત્સંગની તો આ રીત જ છે, સમસૃત ભાવ એકતા. શ્રીજી મહારાજે વાત કરી છે, ખાલી સમસૃત ભાવ તો શ્રીજી મહારાજના શબ્દો છે, સમસૃત ભાવ. અને આ ચાર વસ્તુ, હા, સમસૃત ભાવ, દયા, મર્યાદા, જ્યાં હોય ત્યાં ભગવાન વસે છે. ભગવાનની વાત માણસો વસે છે નહીં, મોટા મોટા વસ્તુ છે એ વાત નહીં, ભગવાન વસે છે. આ જે ચાર વસ્તુ હોય ત્યાં ભગવાન વસે છે. સમસૃત ભાવ, દયા, મર્યાદા, ત્યાં. અને એ

0: तो महाराज के बीजू बंधु कथन मात्र से, कथन मन केवा पुरुतु से बहमा बड़ा ना मले, जीवने शांति ना था। अंतर ऊपर ऊपर थी बंधु जतु रहे, पण आ चार वस्तु से तो योगी अपाय तो केटलू घूटाव छे अपन, समसुद एकता समसुद रोज एमनी वातों में आवे जा ना आवे बने ज नहीं, અને 20 વર્ષ સુધી ઘૂંટાઈ છે, પણ આપણે આવા ને આવા રહેજો, મારી આ ખલેડી એટલે આપણે તો યોગી આપવા આગળ આવા ને આવા જ છે, પણ એમાં જ બધું સાર છે, એમાં એકાંતિકપણું છે અને એમાં ઉર્ધ્વ ગતિ છે, શ્રીજી મહારાજની પાસે આપણે પહોંચીએ। આમ તો મૂર્તિમાં ભગવાન છે અને પ્રત્યક્ષ મહારાજ તે વખતે હતા તો એ ઉપર ઉપર આ મૂલ્યો આપણે સાથે હોય તો તમે 1000 માઇલ છેટા હોય તો ભગવાનની પાસે, અને આ મૂલ્યો ના હોય તો બધું આપણે દૂર તો ના કહેવાય પણ ભગવાન સામે ધસી રહ્યા છે, ભગવાનની પાસે જઈ રહ્યા છે, અને આ મૂળ આવે તો અહીંયા જ અક્ષરધામ, કંઈ આવવા જવાનું રહેતું જ નથી, પણ એવી એવી અમૂલ્ય વસ્તુ છે, અને આપણે શાસ્ત્રી મહારાજ, ભગતજી મહારાજ અને પ્રમુખ સાહેબ મહારાજ એમને બધા ખૂબ દોરાય છે, અને આપણે તો આ કાળનો ચપાટો છે એટલે આપણે સંપનું બધું ઉપડ્યું છે તો આપણે રહી ના જઈએ, ખાલી કહેવા પૂરતું નહીં, આપણા હૃદયમાં આવે તો એનો એનું કામ થાય। બાકી આપણે બોલીએ છીએ એ ઘણું છે, જે આખી દુનિયાને સંપની જરૂર છે, આખી દુનિયાને, એટલે પણ એ સંપની કિંમત દરેક જગ્યાએ, જો 4 પાર્ટનર હોય ને પાર્ટનર, શરૂઆતમાં તો બધા સંપીને કરે પણ પછી એક જણની નજર બગડે કે મહેનત હું કરું છું અને આ લોકો બેઠાઠા ખાય છે, બુદ્ધિ બગડી, કુસમ પેઠો અને બધું પાયમાલી થાય, મોટી મોટી કંપનીઓ મોટા મોટા બધા જ્યાં કુસમ પેઠો, એટલે દાદ ભગે, અથવા તો પડી ના ભાંગે પણ તો અંતરમાં અશાંતિ રહે, ચારે પાર્ટનર હોય બધું કરતા હોય પણ અંતરમાં અશાંતિ રહે એવી, પણ સંપ છે, સંપ એ જ મહારાજે કહ્યું સંપ છે, જ્યાં ગોડ્સ પાવર કહ્યું, જ્યાં સંપ છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને પ્રભુતા રહે છે, રિદ્ધિ સિદ્ધિ પ્રભુતા રહે છે, એટલે પ્રભુતા એટલે ગોડ્સ પાવર, આપણે હ્યુમન પાવર, ન્યુક્લિયર પાવર, ઇલેક્ટ્રિક પાવર બધા પાવર હોય છે, પણ આ ગોડ્સ પાવર એમાં કાંઈ બાકી રહે નહીં, એટલે શ્રીજી મહારાજ પોતે જ વાત કરીએ, જ્યાં સંપ હોય ત્યાં રિદ્ધિ સિદ્ધિ અને પ્રભુતા રહે છે, અને જ્યાં કુસમ છે ત્યાં કળિયુગનો વાસ છે, કળિયુગ એટલે તો હેરાન ત્રાય તોબા કરી નાખે, ઉપરથી બધું હળવું પરવું મળવું બધું હોય, શેખંડ કરે આમ કરે, અંદરમાં ક્લેશ કંકાશથી ભરેલો હોય માણ, અને સંપ સાચા સ્વરૂપમાં જે આપણે કરી રહ્યા છે, યોગીઓ પણ ઠેલ એવો વાગે છે, પ્રમુખ સાહેબ ઠેલ એવો વાગે છે, એટલે આપણે ઉપડ્યું છે આ બધું, એટલે એને એની દ્રઢતા વધારવી, આ સંપની દ્રઢતા વધારવી, એમાં જ બધું છે. સંપ છે ત્યાં જમ્પ, સંપ છે ત્યાં સંપ, અને ઓલા ચાર ચાર ઓલા માણસો હતા એને એનો સંપ તોડવા માટે રત્નાકર અને ખૂબ હલાયા મચાયા, પણ આ લોકોનો સંપ તૂટ્યો નહીં. અને એ રીતે બધું થાય તો આપણું કામ થાય, નહીં તો કેટલું નુકસાન થાય જરાક જરાક આપણને ખબર ના પડે. પહેલાં તો ઘરમાં સંપ ના હોય, પતિ પત્નીને સંપ ના હોય તો કેટલું બધું બગડે. પછી ઘરમાં સંપ હોય, પરિવારમાં સંપ હોય, પછી એનું વધતું જાય, પછી આપણા સત્સંગ મંડળમાં સંપ હોય, પછી આખા દેશમાં BAPS હા એક પરિવાર આપણું સંપેલું પરિવાર. આજે એ ભાવના દ્રઢ કરી, ઉપર ઉપરનું નહીં, આપણે અંદર ઉતારવાની છે તો ભગવાન આપણી પાસે રહે. એ તો ઉપર ઉપરથી રહે તો ભગવાન પાસે રહેનાર એવું બધું ચાલ્યા કરે, આવન જાવન. અને સંપની ભાવના બરાબર હોય તો આપણી પાસે જ છે પૂરા મન મંદિરે. પછીથી ક્યાં સ્વામી ક્યાં જવાના છે, પછી આપણા સંપી સંપની ભાવના કેળવીને આપણા હૃદયમાં વસાવાના છે, પછી ક્યાંય જઈ નહીં શકે, પરમનન્ટ તમારે રહે. અને બીજી બધી તો આપણે આ સંપની ભાવના સારું છે, પણ એમાં પરમનન્ટ નહીં, આવન જાવન અમુક દિવસ આવે એટલે ઉજવાઈ જ જાય, બધું કરે પછી બધું ભૂલી જાય. પણ આપણો તો સંપ એવો છે, સંપ મારે કહે જ્યાં સંપ છે ત્યાં સતયુગ છે, જ્યાં કુસંપ છે ત્યાં કળિયુગ, કળી એના કુટુંબ સહિત નિવાસ કરે છે. એટલે એકલો કળી નહીં, એનું કુટુંબ, એનું કુટુંબમાં તો બધું બરબાદી છે, મત્સર, ઈર્ષા, અસૂયા, આ બધા એનું ફેમિલી છે. કુસંપ ગ્રેન્ડફાધર, પછી એના નીચે છોકરા છોકરી, દીકરા દીકરી ના કહેવાય, છોકરા છોકરી, પછી એના ગ્રેન્ડ ચિલ્ડ્રન, બધા આખું ટીમ લઈને આવે. કુસંપ આવે બધું ટીમ, અને તમને ત્રાય ત્રાય ત્રોભા કરી નાખે. એટલે આપણે સત્સંગ કરીએ છીએ, સત્સંગ જ સંપ એ સત્સંગ છે. સંપ ના હોય એટલે આપણે પ્રયત્ન કરીએ છીએ સંપ, પણ જ્યારે પૂરેપૂરો સંપ આવી તો ભગવાન જેવા થઈ જાઓ એવું છે. એટલે સંપની બહુ જરૂર છે. આપણે તમે જો દેખાશે તમને જ્યાં જરાક કુસંપ આવે ને તો મતિ બગડે એ, અને બગડતી જાય. હવે બીજા બધા ઘણા તો લેવલમાં હોય, બગડે એટલું જ રહે, પણ આ તો કુસંપથી મતિ બગડે આમ ડાઉન થતા જાય, અને એવી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય કે ના પૂછો વાત. એટલે આપણે જે સંપનું વાતાવરણ છે આપણે ચાલુ રાખવું અને આત્મસાત કરવા, પોતા માટે, બીજા માટે નહીં. એટલે આપણે સંપ ક્યાંથી શરૂ થાય, પોતાથી શરૂ થાય, સામા પક્ષે નહીં કે તું સંપ રાખે તો હું રાખું એવો નહીં. આપણાથી ચેરિટી બિગિન્સ એટ હોમ, આપણે પોતાથી શરૂઆત કરી કે મારે શું કરવું, સંપ રાખવા માટે મારે શું કરવું, કેવા વિચારો કરવા, કેવું વર્તન કરવું, કેવું બોલવું, કેવું ચાલવું, ઊઠવું, બેસવું, આ બધા પોતાના તરફથી ડોનેશન કરે. આપણે સ્ટમ્પનું ડોનેશન પોતા તરફથી સામે પાસે માગવું નહીં. યોગી આપા મુંબઈમાં હતા તો સમસ્વરૂપ ભગવાનની તો વાત કરતા હતા. એ ખરી વખત ઊભા થયા, સ્વામી તમે સાવ સાચું કહો છો, આ કોઈ સંપ રાખતું નથી. સ્વામી કે બેસી જાઓ, બેસી જાઓ, બેસી. પહેલાં બેસાડી દીધા, પછી સ્વામી કે તમને અડધો રોટલો મળે છે. હા બાપા, તો અડધામાંથી અડધું આપવું એ સંપ, અડધાને પૂરો કરો એ સંપ નહીં. એટલે કોઈ પણ જો અડધામાંથી અડધું આપવું, એટલે આપણે ગમે એ મુશ્કેલી હોય કોઈ પાસે માગવું નહીં, આપણે પોતે જ કૂટી લેવું. અને પણ બીજા પાસે અને એને કારણે અભાવ આવે, બીજા પાસે અપેક્ષા રાખીએ અભાવ આવે. અને એ વ્યક્તિ પછી લેવા દેવાને નિર્દોષ હોય, બીજા હજારો હોય એના માટે કોઈ ભાવના. અને જે ટાર્ગેટમાં આવ્યો એ પૈસો તમને મદદ ના કરે તેનો અભાવ આવે તો પેલા બીજા બધા આનો શો વાંક, બીજા 999 છૂટી જાય છે એનો અભાવ ના આવે. અને આ ટાર્ગેટ બન્યો એનો અભાવ આવે. એટલે આપણે તરફથી આપણે જ વિચાર કરો, સંપ માટે મારે શું કરવું, મારે સંપ વધારવા માટે મારે શું કરવું, બીજા શું કરશે એવું નહીં, મારા માટે હું કેવી રીતે વર્તું, વિચારું, બોલું તો સંપ વધે. તો બધાનું આવું ડોનેશન હોય તો ઢગલો થઈ જાય. નહીં તો આપણે સાંજ પાસે અપેક્ષા રાખીએ જ ખોટી. એ સંપ નહીં, દેખાય સંપ પણ સંપ ના કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજ.
1: વચનામત પ્રથમનું 29મું ધર્માધિકનું બળ વૃદ્ધિ પામ્યાનું પ્રારબ્ધ કૃપા અને પુરુષ પ્રયત્નનું. સ્વામિનારાયણ હરે. સંવત 876ના પોષ સુધી પૂનમને દિવસ સાંજને સમયે શ્રી ગણરામુદ્દી દાદા ખાચાના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની અવસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી ને ધોરા પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને છે ધોરા પુષ્પનો તોરો લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી. મહારાજને બધું ધોરું રંગ બહુ વાલું, એટલે આપણે પણ અંદરથી ધોરા રહીએ તો ભગવાનને ગમશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્ન પૂછો. ત્યારે ગોપાલ સ્વામી પૂછ્યું છે, ધર્મ જ્ઞાન વૈરાગ સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે. આ કથા વાર્તાનો અખાડો છે, જેમ બાળકોએ કથા વાર્તા કરી અંતર્દૃષ્ટિ કરાવી જેને કરવી હોય. બાકી ગજબને વચનાવતને બધું અને આ કીર્તનની જડી વરસે એ બધી. એટલે અહીં તો અખંડ કથાવાર્તાનો અખાડો છે. જે મહારાજ કહે છે, ધર્મ જ્ઞાન વૈરાગ સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે. અહીંયા તો બીજી વાત જ નથી. આ સત્સંગ છે અને એમાં આવીને બધા સંકલ્પો બધા ટાળીને જો ગુણાધિધાન સ્વામી પણ કહું, પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને, એટલે ખાસ કથામાં આવીએ તો તે વખતે બધા સંકલ્પો પડ્યા મૂકીને આડા અવરી જેલા કંઈ સંકલ્પ, કેમ કે એમાં કાંઈ માલ નથી, એમાં બંધન જ છે. એટલે સંકલ્પ પડ્યા મૂકીને અને લાત મારીને ખસેડીને પણ એકાગ્ર થઈને, પ્રથમ તો સર્વે સંકલ્પને પડ્યા મૂકીને એકાગ્રચિત થઈને, પછી આ સંકલ્પ તો પડ્યા મૂક્યા પણ તોય કટપટ બીજી ત્રીજું ચાલતું હોય તો મારે કંઈ એકાગ્રચિત થઈને કથામાં બેઠા પછી પણ એકાગ્રચિત થઈને તમારે પછી જે વાત થાય એ સાંભળવી. તો શ્રી વચનામૃત વંચાવતું હોય તો શ્રીજી મહારાજનો સમાગમ કરવો કહેવાય, સ્વામીની વાતો વંચાવતો હોય તો ગુણાતીતાન સ્વામીનો સમાગમ કરવો કહેવાય. અને જે જે ગ્રંથ જે હોય એ વંચાતો હોય એનો સમાગમ કરવો કહેવાય. એટલે આવી રીતે એકાગ્ર થઈને બીજું બધું પડતું મૂકીને એકાગ્ર થઈને ચિત્ત થઈને જો કથામાં મજા આવે ને કથા સમજાય, એક બે વાર ના હોય તો પાંચ વખત પણ તો સમજાય ખરું. આવી રીતે પ્રયત્ન કરતા હોય તો બીજા બધા અભ્યાસમાં ને એમાં કેટલો પ્રયત્ન કરીએ છીએ, અને જે એમાં ધ્યાન ના આપે અભ્યાસમાં નપાસ થાય. એટલે એવી રીતે સત્સંગની પણ રીત છે. એટલે આ સત્સંગનો અખાડો છે તો મહારાજ એમાં આવી જ વાતો થાય, આવી વાતો નીકળે. ધર્મ જ્ઞાન વૈરાગ સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે, જેમ વેપારમાં ધંધામાં પૈસા કેમ વૃદ્ધિને પામે, આમ ખડી ખડી એમાં જ ચિત્ત રહે. અહીંથી તમે છૂટશો ને તરત જ પૈસો યાદ આવશે, પૈસા કેમ કરવા, કેમ બીજાને ઉલ્લુ બનાવવા, એ બધું આવશે. તો જે એવી રીતે મહારાજ કે આ ધર્મનો સત્સંગનો અખાડો છે તેમાં આવી જ વાતો થાય, આવી જ વાતો નીકળે. અને અહીંયા આવ્યા છો એટલે આ જ કામ કરવાનું, બે કામ ના થાય. પછી તમે જે કૂટવું હોય કૂટજો, પણ અત્યારે તો એકાગ્ર થઈને કથા વાર્તા એક શબ્દ પડે ને તો કામ થઈ જાય એવું છે. ધર્મ જ્ઞાન વૈરાગ સહિત જે ભક્તિ તેનું બળ વૃદ્ધિને કેમ પામે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યાજી એના ઉપાય ચાર છે. એક તો પવિત્ર દેશ, જે બધી રીતે પવિત્ર દેશ હોય એમાં બહુ ફેર પડે, અપવિત્ર હોય એટલે જેમાં વિષય જન લંપટ હોય એ એવા દેશમાં નહીં, પણ જ્યાં સત્વ ગુણ વર્તો હોય બધું સારી રીતે એટલે આપણે એવો દેશ હોય, પવિત્ર દેશ હોય ત્યાં. એક તો પવિત્ર દેશ, બીજો રૂડો કાળ, કાળ પણ એ ખટપટ ચાલતી હોય, ધમાલ ચાલતી હોય, રાજકારણનો જે ચાલે છે એ ચાલતી, એમાં ક્યાંથી મન તમારે હરખું રહે. ત્રીજી શુભ ક્રિયા અને સારી ક્રિયા તમે બધા પવિત્ર આમ ઉપરથી દેખાતા પછી, પણ શુભ ક્રિયા એ અંતર અને બહાર બધું એક હોય અને એ ક્રિયા પૂજા પાઠ જે બધું કરતા હોય એ ધ્યાન દઈને. અમે તો એક જગ્યા ગયા હતા, પેલા પૂજા કરતા હતા, તો પૂજા કરવા બે બાળકો લટકે, એ પૂજા કરે લટકે ખાવામાં, અને એ રીતે પૂજા પૂજા ના કહેવાય. બધી ક્રિયા એટલે શુભ ક્રિયા એટલે એમાં એકાગ્ર થઈને બધી ક્રિયા કરવી. ચોથો સત્પુરુષનો સંગ એમાં તો બધું આવી જાય. તેમાં ક્રિયાનું સમર્પણ તો થોડું છે, દેશકાળને સંગનું કારણ વિશેષ છે. આપણે રૂડો કાળ હોય જ્યાં બધા હરિભક્તો ના હોય, બહારનો વ્યક્તિ હોય, પણ તોય એને શાંતિ હોય, એ રીતે વર્તતો હોય, એ રૂડો કાળ કહેવાય. તેમાં ક્રિયાનું સમર્પણ તો થોડું છે ને દેશકાળને સંગનું કારણ વિશેષ છે. કેમ જે જો પવિત્ર દેશ હોય, પવિત્ર કાળ હોય અને તમ જેવા સંતનો સંગ હોય તો ત્યાં ક્રિયા રૂઢિત થાય, એવું બધું વાતાવરણ હોય તો. એ તો સત્પુરુષના સંગે પણ વિચારો ચાલતા હોય, ધમાલ ચાલતી હોય, ક્યાંથી સત્પુરુષના સંગે પણ આપણે કહીએ કે સત્સંગમાં ગયા પણ કાંઈ ડીઠું નહીં, કાંઈ પામ્યા નહીં, ધ્યાનો પામે એકાગ્ર. એમ વેપાર ધંધામાં કોઈ ગણતા હોય, પૈસા ગણતા, એમાં ભૂલ ના કરે, ભૂલ કરે તો ત્રીજું ચોથું થઈ જાય. એટલે એ રીતે આ સત્સંગમાં પણ આટલી ઘડી એ સત્સંગનો ટાઈમ હોય એટલું સમય તો, અને એમાં પણ આપણે મનમાં ધાર્યું કે આના સિવાય મારે કાંઈ કરવું જ નથી એવું મનમાં ધારીને પછી પૂજા પાઠ જે કંઈ કરતા કરે તો ધ્યાન રહે. નહીં તો જો સત્સંગનું જ મહિમા ના હોય, સત્સંગની અગત્યતા ના આપી હોય, કંઈ થાય નહીં. સત્સંગને અગત્યતા ખૂબ આપવી અને બીજા, અને જો પર્વતભાઈ ને ગોરધનભાઈ એ હતા, ખેતી જ કરતા હતા, અને પર્વતભાઈ ગોરધનભાઈ બધું આખો દિવસ પૈસા જ ગણતા હતા, પણ એમાં મન વૃત્તિ ના રહે. એટલે જો એવી રીતે સત્સંગનો મહિમા હોય તો મારા ભેગા રહે, ભેગા ક્રિયા કરે છે, એ રીતે રહે તો સત્સંગમાં તમે જાઓ. સત્સંગ તો કરો પણ એની અસર પણ થાય છે, એની અસર તમે સારી રીતે સત્સંગ કરો તો તમે પહેલે વ્યવહારમાં ધંધામાં એમાં આ સત્સંગનો પ્રવેશ થાય અને ત્યાં પણ તમને બળ રહે, શાંતિ રહે. માટે પવિત્ર દેશમાં રહેવું અને ભૂંડો કાર વર્તતો હોય ત્યાં તો આગું પાછું ખસી નહીં શકવું. હવે અહીંયા અત્યારે આ જમાનો એવો છે કે આ ખસીને જાય છે, બધે ઘરમાં બહારમાં બધે આ બધું આ દારૂ બીજું બધું હોય, ક્યાં ખસીને ક્યાં જાય, બધે ઘેરાયેલું છે આ બધી વસ્તુઓથી. માટે પવિત્ર દેશમાં રહેવું, ભૂંડો કાળ વર્તો હોય ત્યાં તો આગું પાછું ખસી નીસરું. અને સંગ પણ પ્રભુના ભક્ત, સંગ પણ પ્રભુના, આ ઓટોમેટિક તમારે સ્વાભાવિક. જો આપણે ત્યાં અરસપરસ મળીએ, જો તમે જતા હોય રસ્તામાં અને સામ સામે હરિભક્ત મળે, તે બે ઘડી તો વૃત્તિ પાછી વળે. હરિભક્ત મળે અને ઓલા બીજા બધા વેપારી બધા હોય એ તો ચાલુ જ હોય 24 કલાક બધું, પણ હરિભક્ત મળે તો એ બે ઘડી તો વૃત્તિ પાછી વ્રત. એટલે મહારાજે કહ્યું કે પ્રભુના ભક્ત અને પંચવર્તમાને યુક્ત એવા જે બ્રહ્મવેતા સાધુ તેનો કરો, તો હરિભક્તને પરમેશ્વરની જે ભક્તિ તેનું બળ અતિશય વૃદ્ધિ પામે, એ પ્રશ્નનો એ ઉત્તર છે. એટલે સત્સંગમય બધું ભગવાનના ભક્તો હોય અને એવા બ્રહ્મવેતા સંતનો સંગ હોય તો આપણે 24 કલાક એનું બળ રહે. આપણે સત્સંગ કરીને ગયા હોય, કલાક સત્સંગ કરીને ગયા પણ બળ રહે, કાંટો રહે. અને કોઈ સત્સંગમાંથી પાછા કદાપી પાછા ના પડે. એમ વાત કહીને જય સચ્ચિદાન કહીને શ્રીજીમાં હસતા હસતા પૂજાને હસને પધાર્યા. કેમ હસતા હસતા? ઇતિ વચનાવતમ. એ રીતે મધ્યનું પ્રથમનું 29 વર્ષનાવત થયું.
0: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે અલભ્ય લાભ મળ્યો છે, આત્યંતિક મુક્તિને પામ્યા છે. અત્યંત બીજા બધા કલ્યાણની વાત નથી. કલ્યાણ તો જે થયા કોટી કલ્યાણ નિષ્કુળાન સ્વામી કહ્યું, પણ આપણે તો આત્યંતિક મુક્તિને પામ્યા છે એટલે મોક્ષ. આત્યંતિક મુક્તિ એટલે મોક્ષ. અને આજ તો સત્સંગની ભર જોવાની છે. આપણે આ સદાય રહેવાનું છે. આ સત્પુરુષો આપણને મળ્યા છે તે મહાન છે. ને આજ તો શરીરના સાઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે. આપણે તો ખરેખર મળ્યો છે. સ્વામીના વખતમાં થોડુંક તો કઠિનાઈ હતી, પણ એ કઠિનાઈ સામું જોયું જ નથી. એમને લાભ સામે જોયું છે કે મારા સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મનો જોગ થયો છે. એ જ એમને કામ હતું, બીજું કામ જ નહોતું. બીજું તો અનંત કોટી બ્રહ્માંડનું વિષય સુખ આપણે એકાંતિકના મતે તેની વિષ્ઠા આવું છે. એટલે ટૂંકમાં તો આપણને આ જોગ મળ્યો છે એ જ મોટી વાત છે. તેમાં રસ ગણો ને સુગમ પણ છે. એટલે બધી વાતે આપણને કાંઈ બાકી નથી. એટલે આપણે ખાલી મારા સ્વામીમાં જોડાઈ જવાનું છે, એમના સામું દ્રષ્ટિ રાખવાની છે. બીજું બધું જે કંઈ કરીએ એ કુસંગ કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે કામ ક્રોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે દાદર હોય એવા છે. સ્વામી કહે કામકાર એક દોષ છે તે તો ખીલ ને ધાદર જેવા છે. કેમ સ્વામી? તે તો દેહનો ભાવ છે, ટળી જશે. ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાની મોટાનો અવગુણ લે એ ક્ષયરોગ જેવો છે. આપે મોટા પુરુષ સત્પુરુષ એની જ વાત છે, એની જ વાત આયા કરશે આગળ પાછળ બધી, કેમ કે એ જ આપણે મુખ્ય છે. આપણા તો ઈષ્ટદેવ છે કહેવાય. કામ કદાચ ટળી જશે, તે ખીલને ધાદર જેવા છે, તે દેહનો ભાવ છે ટળી જશે. ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડી ટળી જાય. મોટા દ્રષ્ટિ દ્રષ્ટિ કેમ કરતા નથી? આટલા આપણે બધા જોડાય છે, રાત દિવસ કથા વાર્તા કરીએ છીએ, આગા પાછા થઈએ છીએ, બધી સેવા ભક્તિ કરીએ છીએ, પણ તો દ્રષ્ટિ કેમ કરતા નથી એ પ્રશ્ન છે. પણ મોટાનો અવગુણ એ ક્ષયરોગ જેવો છે, એ દ્રષ્ટિ નથી કરતા, એ પણ સમજી નથી કરતા. કેમ કે દ્રષ્ટિ કરે તો બધા દોષ ટળી જાય, પછી કોઈને કોઈ કહી ન શકે આપણને, અને બધું બગાડો થાય. તે એ દ્રષ્ટિ તો જો ભગતજી મહારાજ ગુણાત્યાંશ દ્રષ્ટિ કરી તો કેવા પાક્યા. ચક્કુભાઈએ કહ્યું કે પ્રાગભા આ ચારે આંચળ ધાય લીધા છે, એક ડબકુંય પીવા માટે મૂક્યું નથી. જો આમ કહેવાય છે બધા જે ગાય ભેંસો રાખે છે એ ત્રણ આંચળ ધાઈ દે અને એક આંચળ આપણે વાછડા માટે મૂકે, પણ આ તો ચારે આંચળ ધાઈ લીધા છે, એક ડબકુંય એક ટીપુંય ટીપુડી ભીયા માટે રાખી નથી. એટલે એવા રાજી કર્યા છે, એવા રાજી કર્યા છે. તો જે આ ચક્કુભાઈએ કહી દીધું આટલું બધું એમના, હવે તો હરિભક્ત હતા અને તો એ બુદ્ધિશાળી હતા, અને એમને એમના મનમાં આવો ભાવ થયો. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, એક તો ભગવાનની આજ્ઞા પાડવી, એક તો ભગવાનની આજ્ઞા પાડી. આજ્ઞા તો સારધાર આપણા આ બધા શાસ્ત્રોમાં જ્યાં જ્યાં મહારાજે વાત કરી છે ત્યાં તો આવે જ, આજ્ઞા તો આવે જ છે. એક તો ભગવાનની આજ્ઞા પાડવી, બીજું સંતનું સ્વરૂપ સમજવું, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું. એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજી ને રાજી છે, ને તેને ધન્ય છે ધન્ય છે ધન્ય છે. એ ત્રણ વાત રાખવી કેટલી બધી. આપણે બધું જે જોઈએ બધું મળ્યું છે આપણે, અને આપણે સહેજ પણ બીજે કંઈ માલ માનવો નથી. આપણામાં જ એટલા બધા ભગવાન સન મળ્યા છે. તે એક તો ભગવાનની આજ્ઞા પાડવી, ખરેખર ભગવાનની આજ્ઞા આજ્ઞા સ્વામી કહ્યું જે ધર્મ પાડે છે એ સાહુકાર છે, જે નથી પાડતો એ ચોર છે. એ પુરુષોત્તમ બોલ્યા પીતે મહારાજે વાત કરી છે. તો આપણે એક તો ભગવાનની આજ્ઞા પાડી, એટલે આજ્ઞા બહુ મહત્વ છે. તો જો આ ત્રણ વાતમાં એક વાત તો આજ્ઞા પાડવા ઉપર વાત કરી, અને બીજી સંતનું સ્વરૂપ સમજવું, અને ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવું, એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજી રાજી, અને તેને ધન્ય છે ધન્ય છે ધન્ય, છ છ નોબલ પ્રાઇઝ આપી Third Noble Prize. બસ એ કેટલી મોટી વાત છે. અને આપણે કરી રહ્યા છે, નથી કરતા એવું નથી. આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરીએ છીએ, અને બીજું સંતનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ છીએ, ત્રીજું ભગવાનનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીએ છીએ. એ ત્રણ વાત આપણે થઈ રહ્યું છે, અને જેમ જેમ વધારે થશે એમ વધારે રાહીપો થશે. પણ એ ત્રણ વાતમાં રાજી રાજી ને રાજી, અને ધન્ય છે ધન્ય છે ધન્ય છે, એટલી મોટી વાત છે. એ સ્વામીને આ જ કરાવવું છે, એક તો આજ્ઞા પાડવાનું, અને બીજું સંતનું સ્વરૂપ ઓળખવું અને ભગવાન સ્વરૂપ ઓળખવું. એ અને એ જ આપણે કરી રહ્યા છીએ. અક્ષરભૂ ઉપાસના શાસ્ત્રીમાં પ્રવર્તાલી આપણે એ માર્ગે દોર્યા છે, ચાલ્યા છે, એટલે આ બધું થઈ રહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ સત્સંગ મળ્યો છે એ તો પરમ ચિંતામણી મળી છે, તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે. સત્સંગની વાત જો મહારાજે કહ્યું, અનંતકોટી બ્રહ્માંડનો રાજા હોય પણ તેને સત્સંગનો યોગ ના હોય તે અલેખે છે. એટલે આપણે આ સત્સંગ મળ્યો છે એ તો પરમ સત્સંગની વાત. જો આ સત્સંગ અનંતકોટી બ્રહ્માંડનો રાજા હોય પણ જેને સત્સંગ ના હોય, સત્સંગની કેટલી કિંમત છે, કેટલું મહત્વ છે. અને સ્વામી પ્રથમના 24માં પણ બ્રહ્માંડ સ્વામીના પ્રશ્નોમાં એ જ વાત કરી છે કે આ સત્સંગ મળ્યો છે અને એના જોગમાં પણ આ બધા પણ એ સંત સમાજમાં રહ્યા છે, મોટા ધન્ય ભાગ માનવું. અને જે બ્રહ્માંડ સ્વામી નહોતો માનતા એટલે એમને અશાંતિ રહેતી હતી. આ બધો જોગ થયો તો બધું એક બાકી તે બાકીમાં સ્વામીએ વાત કરી કે જો બ્રહ્માંડ સ્વામી આ ચૂકી ગયા, ચૂક્યા નથી તો વાતમાં વાત નીકળે, પણ ટૂંકમાં જો આજે સંત સમાજ આપણને મળ્યો છે એ આપણા મોટા ભાગ્ય છે. હવે સંતોને મહત્વ સમજવું, હરિભક્તોનું મહત્વ સમજવું, એ વાત આવી છે. એ આપણે સમજતા નથી એટલે ઘણી મોટી ખોટ આવે છે. આ સત્સંગ મળે તે પરમ ચિંતામણી છે, એટલે એની તો વાત જ નથી. અને જેવા ભારત પ્રથમના 24માં કહ્યું, જે કોઈ કાંઈ ના સમજતો હોય પણ આ સત્સંગ મળ્યો છે તો એનો અતિશય ગુણ લેવું, અતિશય. હવે એટલે ટૂંકમાં સત્સંગનો મહિમા છે. સત્સંગ મળ્યો છે એટલે જેને સત્સંગ મળ્યો છે, ના મળ્યો હોય તો બીજી વાત, પણ સત્સંગ મળ્યો છે એનો મહિમા સમજવાની વાત આપણને કહી કે કેટલું મોટું ભાગ્ય છે, કેટલા બધા સાધનો કર્યા છે ત્યારે આ સત્સંગનો જોગ થયો. અનગઢી બ્રહ્માંડનો રાજા અને સત્સંગનો જોગ નહીં. એક બ્રહ્માંડમાં 14 લોક આવે અને એક એક લોકમાં આજે આ પૃથ્વીમાં જ કેટલું આશ્ચર્ય ભરેલું છે, આશ્ચર્યનું પાર નથી. તો 14 લોકમાં તો કેટલી બધી ધામધૂમ, એવા અનંત કોટી બ્રહ્માંડ. પણ જો સત્સંગ ના હોય તો કાંઈ નહીં, એટલે સત્સંગનો મહિમા કેટલો બધો છે. અને જે વ્યક્તિને સત્સંગ મળ્યો છે એને અવગુણ ના લેવો, અને ના ઘટે એવો સ્વભાવ હોય, ના ઘટે એવો સ્વભાવ પણ તો એનો અતિશય ગુણ લેવું, જીવા એટલે સત્સંગ જેને મળ્યો છે એની વાત છે, એનો ખૂબ મહિમા છે. અને એ સત્સંગ આપણને મળ્યો છે, આપણે કુરા નથી તો આપણે પોતાને જાતને ધન્ય માનવું, કેમ કે આવા સત્સંગનો જોગ થયો છે. સત્સંગનો મહિમા છે, આ સત્સંગ મળ્યો છે તે પરમચિત્તા મળી છે, તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે સત્સંગનો કારણ. સત્સંગ મળ્યો છે એટલે, સત્સંગ ના મળ્યો હોત તો અનુગુણી બ્રહ્માનો રાજા પણ જીવન હોય લેખે, તે સત્સંગ મળ્યો છે એટલે તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે, એ આગળ ને આગળ આગળ વધતો જ જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે આશ્રાનું રૂપ કહ્યું કે કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય, જે આશ્રાનું રૂપ કહ્યું. આશ જો કેટલી સુંદર રીતે સ્વામીએ રજૂઆત કરી આશ્રાનું રૂપ. હવે બીજા તો બધા ગોર ગોર ગોર બધું કેટલું બધું કે તો આશ્રાનું રૂપ આવે નહીં હાથમાં, પણ સ્વામીએ કહ્યું આશ્રાનું રૂપ કહ્યું કે કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે બાંધો પડે અને 20 વર્ષ માંધો રહે તો પણ તેની ચાકરી આપણે કરવી પડે. જે આશ્રાનું રૂપ કેટલું સુંદર સારી રીતે આવું કોઈ આશ્રાનું રૂપ કરી ના શકે, આટલા સહેલાઈથી આટલા સરળતાથી એકદમ વૃત્તિમાન દ્રષ્ટાંત આપણને રજૂ કર્યું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ, સર્વે વાત સાધુ વતે છે માટે તેને મુખ્ય રાખવા, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું. એટલે આપણે તો સત્પુરુષ પ્રધાન જ છે, આપણા સંસ્થાન શાસ્ત્રી મહારાજે એવો ડંકો મંબાર્યો છે, એટલે બધી એમની ભક્તિ એમને બધું આજે ટૂંકમાં અક્ષરો પધરાવી દીધા અને બધું જો સ્વામીએ કહ્યું કે આ તો અક્ષરપુરુષ માટે મુંડાયું છે, બીજા કોઈ માટે નહીં, બીજા કોઈ ગમે હોય પણ અક્ષરપુરુષ માટે મુંડાયું છે. એટલે એ જ બતાવે છે કે આ શાસ્ત્રીમાંથી કેવું બધું રાહ દોરણી આપી છે આપણને કે આ સત્પુરુષ પ્રધાન રહે. માટે તેને મુખ્ય રાખે, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રદાન થઈ જાય એમ ન કરવું. કાં યોગીઓ પણ ત્યાં મુંબઈ હતા અને બધા રાત્રે બધા બેસતા, મોટા સ્વામી ને સંત સ્વામી ને બધા, તો તે વખતે યોગીઓ પણ બાથરૂમમાં જતા હતા તો આપણે 2-4 યુવકો દોડ્યા તો સ્વામી કહ્યું કે જે આ તે વાત કરી કે આ જ્ઞાન પ્રદાન થઈ જાય એવું ના કરવું. આપણે સત્પુરુષને જે વસ્તુ જોઈતી હોય ગમે હોય તે માટે દોડી જવું, હા, એટલે સત્પુરુષ પ્રદાન રાખવા એ વાત કરી. તો જ્ઞાન હોય, જ્ઞાન બધું ચાલતું હતું પણ તોય સ્વામીએ અને પ્રધાનતા આપી. સદાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ અલક રાજાને વાત કરતા કહ્યું, નમ્ર થવા મોટપ છે. આપણને ગમે નહીં, મહારાજે સાક્ષાત શ્રીજી મહારાજ પૂર્ણપુરુષ નારાયણ એમનાથી કોઈ મોટો નથી એ વાત કરે છે કે નમ્ર થવા મોટપ છે. ગમે નહીં, કરીએ પરાણે પછી, પણ અંતરથી અંતરમાં નમ્રતા એ વાત સમજાઈ જાય ને, અક્ષરધામ સીધું અક્ષરધામ. નમ્રતામાં મોટપ છે, મોટાઈ પણ નમ્રતા વગર શોભતી નથી. કોઈ ગમે એવો મોટો હોય પણ એમનામાં નમ્રતા ના હોય એ મોટપ શોભે નહીં. એ એના ઘરનો ભલે માને આમ આમ કરે પણ કોઈ પૂછે નહીં એને. આ પદ્ધતિસર મહારાજે વાત કરી એ રીતે કરે તો કામ થાય. નમ્ર થવા મોટપ છે, મોટાઈ પણ નમ્રતા વગર શોભતી નથી. જેમાં નમ્રતા નથી પાકો કરો, જેમનામાં નમ્રતા નથી તો મોટપ પણ નથી. એ ભલે એને ઘરનું માને મોટો, કોણ પૂછે છે, પણ પદ્ધતિસર તો આ જ છે. જેમાં નમ્રતા નથી તો મોટપ પણ નથી. અનંત વિદ્યાઓ ભણે, એક બે ત્રણ એલ્જેબ્રા ને જ્યોમેટ્રી ને જ્યોગ્રાફી ને, એ તો 8-10 વિદ્યા થઈ જાય. મહારાજ કહે અનંત વિદ્યાઓ ભણે, અનંત વિદ્યા તેનું ફળ નમ્રતા છે. શ્રીજી મહારાજ વાત કરે છે એમના ઉપર કોઈ નથી તે એ વાત કરે છે. મહારાજ કહે છે અનંત વિદ્યાઓ ભણે તેનું ફળ નમ્રતા છે. ત્યાં નમ્રતા આવે દેખાવાનું નહીં, દેખાય આમ ઉપર ઉપરથી આપણે કરીએ. અંતરમ અંતરમાં હે તો બધા ગુણ આવી જાય ને બધા. નમ્રતાથી વિદ્યા પણ શોભે છે, અરસપરસ છે. જેને નમ્રતા સિદ્ધ કરી તેને વગર મોટોપે મોટો મળે છે. નિમ્રતા સિદ્ધ કરી આત્મસાત અને ના જીવમાં જ નમ્રતા પડે પડે કોઈ પણ કાર્ય કરે એમાં નમ્રતા દેખાય. જેણે નમ્રતા સિદ્ધ કરી તેને વગર મોટોપે મોટપ મળે છે. તો કરવાનું શું? નમ્રતા બીજા કોઈ ફાંફા મારવાની કે મોટપ માટે આમ તેમ કરીએ તે નમ્રતા નમ્રતા સિદ્ધ કરો. બધું ચાવી હાથમાં, માસ્ટર કી હાથમાં. એ નમ્રતા વિદ્યા પણ શોભે છે. જેણે નમ્રતા સિદ્ધ કરી તેને વગર મોટપે મોટપ મળે છે. સારા આભૂષણ પહેર્યા હોય, સારા આભૂષણ પહેર્યા હોય તે પણ નમ્રતાથી શોભે છે. ગમે આમ ચટક મટક બધી ચાલ હોય પણ નમ્રતા ના હોય તો કોઈ પૂછે નહીં કોળીની કિંમત. નમ્રતા હોય બધું બધા આભૂષણ એમાં આવી જાય. જેને નમ્રતા સિદ્ધ કરી તેને વગર મોટો મોટો મળે. સારા આભૂષણ પહેર્યા હોય તે પણ નમ્રતા થાય, નમ્રતાથી શોભે છે. નમ્રતા ના હોય તો તે શોભતા નથી. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય, બીજા ગુણ ઘણા મેળવ્યા હોય, ગુણ અવગુણ મેળવ્યા ના હોય, અવગુણની વાત નથી, ગુણ મેળવ્યા હોય, બીજા ઘણા ગુણ મેળવ્યા હોય. બધી અવગુણ તો ભરેલા જ છે પણ
1: બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ના હોય તો તે

તમે કયા ક્ષેત્રમાં છો એ વિચારવું જોઈએ. આપણે સત્સંગી છીએ, સાધુ છીએ, તો એ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં દાખલ હોય, પછી મેવા મસાલા ખાય, એટલે બીજું બધું કચરાપટ્ટી ભેગું ના કરે, એ તો જે એનો વિષય હોય એમાં પારંગત થાય. બીજા ગુણ ઘણા મેળવ્યા હોય પણ નમ્રતા ના હોય તો તે ગુણ ઝેરરૂપ છે. પારસમણીતા, ચિંતામણીતા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે. પારસમણી તો કાંઈ દર્શન જ નથી આ લોકોમાં અત્યારે, પણ તોય મહારાજ કહે છે કદાચ પારસમણી તથા ચિંતામણી તથા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે. 18 પ્રકારની રિદ્ધિ સિદ્ધિ છે, 18 પ્રકારની. એ બધું પામે, બધું અસ્તબલ હોય મુઠ્ઠીમાં. પારસમણી તથા ચિંતામણી તથા બીજી રિદ્ધિ સિદ્ધિ પામે, પણ નમ્રતા ના આવે ત્યાં સુધી મોટપ શોભે નહીં. મહારાજે કેટલી, એટલે આ સત્સંગમાં તમે એન્ટર થયા નમ્રતા, એનાથી જે સ્ટાર્ટ કરે તો બહુ ઘણું બધું પામે. અને નહીં તો બીજી રીતે સ્ટાર્ટ કરે, તમે બીજી રીતે મોટા પામે, એ ક્યાંય ને ક્યાંય નીકળે ખબર જ નહીં. પણ નમ્રતાથી જે સ્ટાર્ટ કરે સત્સંગમાં, નમ્ર થવાનો વિચાર આવે તો એ ભગવાનને પામે. કુંડળમાં રાજાઓ આગળ શિહરી ફરી કહેવા લાગ્યા, ફરીથી કહેવાય પૂરું ના થયું પહેલા, નમ્રતા પૂરું ના થયું ફરી કહેવા લાગ્યા. સંત હરિભક્તની મોટી જે સમજે છે પોતાની મોટપ નહીં, પોતાને તો બધા સમજે, કોઈ પૂછતું નથી પોતે, પણ સંત હરિભક્તોની મોટપ સમજે. સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, આ વિચારવા જેવી વાત છે. આ એક જ લીટી વિચાર, સંત હરિભક્તના દર્શનથી જેનું અંતર ઠરે છે અને સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે, સામા બધા હરિભક્તો જોઈને એને છાતી ઠરે એવી વાત છે. સંત હરિભક્તની મોટી જે સમજે છે અને તેમના દર્શનથી જેનું અંતર ઠરે છે તેને વિઘ્ન નડતા નથી. દાસભાવ ના રહે, દાસભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. કેટલું મોટી પામ્યો હોય ભાઈ ગુણ શોભતા નથી. એટલે દાસભાવ આપણે સિદ્ધ કરવાની છે. આ સત્સંગમાં દાસભાવ આવે ને અક્ષરધામ સિદ્ધ, મહારાજના ચરણમાં જ બેસી ગયા દાસ. દાસભાવ ના રહે તો મેરુ સમાન ગુણ હોય તો પણ શોભતા નથી. આ વાત કોણ કરે છે? પૂર્ણ નારાયણ, જેના ઉપર કોઈ સત્તા નથી એ વાત કરે છે. તો આપણે ધારું આ બીજું બધું કચરો બાજુ

શક્તિને આ શબ્દો ધારવા. અનંત ધ્યાન ધારણા કરતો હોય, અનંત. હવે એક ઉપવાસમાં તો ઠેર થઈ ગયા, ફસકી જાય. હવે અનંત ધ્યાન ધારણા કરતો હોય, ક્યાં વાત, અનંત. તો એ મહારાજ વાત કરે, અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્ય કહેતો હોય. આપણે કહેવા લાગીએ ને ભગવાન થઈ જઈએ, ભૂત ભવિષ્ય કહે. પોતે નોકો સંપ્રદાય હલાવે, ભૂત ભવિષ્ય આપણા હાથમાં નથી. એ ભગવાન અમુક સત્તા પોતાના હાથમાં રાખી છે. ભૂત ભવિષ્ય કહેતો હોય, અંતરનું જાણતો હોય. અંતરનું જાણતો હોય, બેઠા બેઠા અંતરનું જાણતો હોય, એને શું જાણે? દોષો જ. ગુણ તો હા ઠીક છે, ગુણ આ ગુણ, પણ દોષો તો માઇક્રોસ્કોપ લઈને. દોષ એક એક દોષ ના ફેલા કાઢી રહે. અંતર જાણતો હોય, અનંત જીવોની નાળી જાણતો હોય. અનંત જીવોની નાળી એટલે આખા આખી દુનિયામાં બધાની નાળી જાણતો હોય, અનંત પરાક્રમ કરતો હોય. તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. તમે ગમે આખી પૃથ્વી મીળા મીળાથી ભરી દો, પણ સામે એક બે એ અંક ના હોય તો ગમે એટલા મીળા ચડાવ્યા હોય ને તો મીળું જ. મહારાજ એ વાત કરે છે કે અનંત ધ્યાન ધારણા કરતો હોય, ભૂત ભવિષ્ય જાણતો કહેતો હોય, અંતરંગ જાણતો હોય, અનંત જીવોની નાળી જાણતો હોય, અનંત પરાક્રમ પરાક્રમ કરતો હોય, તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે. દાસના ઉરમાં શ્રી નિવાસ કરીને છે. દાસના ઉરમાં મહારાજ જેમ આપણે મશરૂની ગાદી તકિયા હોય અને જેમ આપણે આરામ કરીએ એમ મહારાજ દાસના ઉરમાં એ રીતે નિવાસ કરે. અને કોઈ અનંત એકદમ નિરાતે ભગવાન દાસના ઉરમાં આરામ કરે, ત્યાં જ એમનું સ્થાન છે. જો દાસમાં ના હોય તો આમ વિના ના શ્રી દાસના ઉર્માં શ્રી હરી નિવાસ કહીને રહે છે સહજાનંદ સાહેબ મહારાજ.

કીર્તન આરાધના ચાલુ જ રહેશે. જે યોગી અરે પ્રમુખ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાનના સર્વોપરી સંત હતા. કેવો ડંકો વગાડ્યો અને દરેકને સ્મૃતિ એમની થાય છે. કંઈક પ્રસંગો ઊભા થયા છે અને બાપાનો એક તમે યાદ આવે છે. એનું કારણ છે. સંતો તો બધા ઘણા હોય પણ સ્વામી બાપાએ જે ભગવાન સાથે અખંડ તાર જોડ્યો હતો એવું આ ભાગ્ય બને. બીજા ભજન ભક્તિ એકાંતિક ભક્તિ કરે સેવા કરે ભક્તિ પણ ભગવાન સાથે એક તાર રહેવું હંમેશા અખંડ એમની એમના મય એ જ પોતે થઈ ગયા હોય એવી રીતે આપણે બાપાએ સુખ આપ્યું છે અને દરેકને સ્મૃતિ રહી છે અને સ્મૃતિ આપણને ઘૂંટતા રહેવું યાદ કરતા રહો. આ બધું એક જ છે. મહારાજથી લઈને બધા સદગુરુ સંતો ગુણાતીત ગુરુઓ એ બધી એમની સ્મૃતિ આપણે રાખવાની. બીજું બધું તો ઠીક પણ આવા પ્રસંગો જે હોય આપણે અંતરમાં ઉતારી દેવાનું. કારણ કે એક જ છે બધું. એટલે શાસ્ત્રી મહારાજ કહો, યોગી આપા કહો, પ્રમુખ સાહેબ મહારાજ કહો, એ બધા એકના એક છે. એટલે એમની સ્મૃતિ કાયમ રાખવી અને એમાં આપણે જેટલા પ્રસંગો બન્યા છે એમની સાથે એ યાદ રાખવા. અને કેમ કે એવા સંત છે, એવા સંત પરમ પવિત્ર સંત જેને જોટો ના જડે એવા બીજા સંતો આપણે બધાને યાદ કરીએ છીએ. પણ આ વિશેષ આપણે આત્મસાત કરી લેવાની વાત. અને એવા સંતો એ પ્રમુખ સાહેબ મહારાજ ખાસ એની સ્મૃતિ રાત દિવસ કરી અને આ કીર્તન આરાધના છે એમના નિમિત્તે છે અને બધું ખાસ આપણે ઘૂંટી લેવું અને બધું પુનઃસ્મૃતિ કરવી એ વિસારી નહીં. અંત સમય આ જ કામ આવશે. આ બધી સ્મૃતિઓ કંઈક પણ અમને સાંભળી આવે તો આપણને અખંડ ભગવાન સાથે તાર થઈ જાય. એટલે એ નિમિત્તે આપણા ખાસ સ્મૃતિ તો બધી ઘણી બધી છે, ના હોય એવું બને જ નહીં. પણ યાદ કરવું પડે નહીં તો ભૂલી જાય. સ્વામીએ વાતમાં કહ્યું છે કે મહિમા સમજાય છે અને વળી ભૂલી જવાય છે. માટે 100 વાર ઘોટું પછી યાદ રહે. એટલે અને આ જ બીજું બધું જગતનું જે કંઈ હોય બધું ભૂલી જવાનું છે બધું. અને આ એક જ અને અનંત જન્મથી બધું જે કર્યું છે એ ભૂલાઈ ગયું છે ભગવાનની દયા. અને આ જન્મનું બધું ભૂલી ગયું પણ પ્રમુખ સાહેબ મહારાજ, યોગી આપા, શાસ્ત્રી મહારાજ એમને જેને જેને જે સ્મૃતિ હોય એ કડે ધાર આપણે રાખવી. કેમ કે એ જ બ્રહ્મ સ્વરૂપ છે સ્મૃતિઓ. એટલે આપણે એ રાખવાનું છે. સદાનંદ સાંઈ મહારાજ મહારાજ.

0: श्री स्वामीनारायण भगवान जय। स्वामीनारायण हरे स्वामी बात करीजे। आ वातुना करनारा दुर्लभ छे, मनुष्य देह दुर्लभ छे, देह साजू रहेवू ते पण दुर्लभ छे। वातुना करनारा दुर्लभ छे तो छे ज। બ્રહ્મ અને પરબ્રહ્મની વાત કરનારા બીજી કોઈ વાતો નથી કરતા, બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો જ કરનારા એ દુર્લભ છે, અને મનુષ્ય દેહ દુર્લભ છે। મનુષ્ય દેહ પણ અત્યારે તો ટોળા બંધ બધું મરે છે, જીવે છે, જન્મે છે, એ વાત નથી। જે વ્યક્તિગત જોઈએ અને આ સત્સંગમાં આપણને આ જે લાભ મળ્યો છે એ દુર્લભ છે। બાકી તો કેટલાય કીડી મકોડીની જેમ જન્મે મરી જાય એની વાત નથી, પણ મનુષ્ય દેહ દુર્લભ એટલે એ સત્સંગમાં જેને આ મળ્યો છે એ દુર્લભ છે। દેહ સાજું રહેવું એ પણ દુર્લભ છે, એટલે સત્સંગ કરવા માટે દુર્લભ છે। સત્સંગ માટે ના હોય જો અત્યારે આપણે આ કોરોના વાયરસ ચાલે છે એ બ્લેસિંગ ઇન ડિસગાઈઝ। આપણા બધા ઘણા હરિભક્તો અને જે જીવનચરિત્રો જે કંઈ વાંચ્યા જ નથી એ વાંચવા લાગ્યા, અને બધું ઘણું બધું, અને નાના નાના બાળકો પણ કંઠે મુખે વાતો કરવા લાગ્યા, તો એટલે બ્લેસિંગ ઇન ડિસગાઈઝ છે। બીજા માટે તો ખરેખર એને ત્રાસ થાય, એને એક રૂમમાં ભરાઈ રહેવું કેટલું બધું ત્રાસ થાય, પણ આપણને હરિભક્તોને એવી સમજણ થઈ છે અને એ બધા સત્સંગ બાજુ વળી ગયા છે। બધા એક એકથી તમે જુઓ, સંતો હરિભક્તો બધા સત્સંગ સત્સંગ સત્સંગની વાત જ કરે છે। આ વાતોના કરનારા દુર્લભ છે, મનુષ્ય દેહ પણ દુર્લભ છે, ને દેહ સાજું રહેવું તે પણ દુર્લભ છે। આ ત્રણ વાત દુર્લભ છે તે માટે ભજન કરી લેજો। બસ આવા ત્રણ વાત દુર્લભ છે માટે ભજન કરી લેવું। ભજન સ્વામી કહ્યું એક બ્રહ્માંડની 100 બ્રહ્માંડનું દૈવત છે આ ભજનમાં, એટલે ભજન એ ભજન તો સાધુ ના સમજતા, એમાં દૈવત છે જે, અને જેમ જેમ એમાં મહિમા સમજીને ભજન કરે તો એ તો ભગવાન સાથે જ સંબંધ ધરાવે, તો એકતા થઈ જાય ભગવાન સાથે। સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીજે। જેનું કર્યું થાય છે તે તો જાણે કંઈ જાણતા નથી, ને વચમાંથી બીજા કેટલાક મનસુભા કરે છે। હવે જેનું કર્યું થાય છે જે મુક્તાન સ્વામી પણ કહ્યું, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે, એટલે એવું છે। પણ એટલે તો ખૂણામાં ફરતા હોય, તમને ખબર ન પડે। એકવાર યોગીઓપા યોગ નૈરોબી હતા, ત્યારે દૂધમાં પડીકામાં દૂધ આવે, એ સ્વામી આશ્ચર્ય થયું કે પડીકામાં કઈ રીતે દૂધ તો બધું ઓગરી જાય, બધા પડીકું અઘરું જાય બધું, તો સ્વામી બાપા પાસે લાયા ભાસ્કરભાઈ, અને એ ખૂણું કાપી બધા દૂધ નીકળ્યું. સાહેબ હવે આ તો હવે તો ના જાણ્યું હોય તો રહી જાત બધું. હવે જે જેનું કર્યું બધું થાય છે, બધા અનંત પડીકા. એટલે જે જેનું કર્યું થાય છે એટલે કંઈ જાણતા નથી. આપણા કરતાં પણ એટલું બધું અજ્ઞાન થાય. અને સ્વામી મહારાજ એનું જ્ઞાન અધિક થાય એવું લાગે આપણને, કે આ તો બધું આ જ જાણે છે, કેટલું બધું જાણે છે બધું. પછી કંઈ જાણતો નથી. જેનું કર્યું થાય છે, કરવાની વાત છે. જેનું કર્યું થાય છે તે તો જાણે કંઈ જાણતા નથી. અને વચમાંથી બીજા કેટલાક મનસુખા કરે છે, બીજા બધા ડાપન કરે છે, આમ બધું આમ કરી નાખું આમ કરી નાખું. પણ બધું માયાવી જીવ માયામાંથી ઉત્પન્ન થયેલો એ કાંઈ મળે નહીં. ધામ ધાઈને મુક્ત આ ત્રણ સાજા છે. માયા પર છે, માયાના પેચમાં આવ્યા જ નથી આ ત્રણ વસ્તુ તો. અને એક એક મુક્ત છે, કેટલી સામર્થ્ય ધરાવે છે. એક એક અનંત કોટી બ્રહ્માંડ એ ચલાવે છે. એક જ મુક્ત, એવા અનંત મુક્ત છે તો કેટલું બધું ચલાવી શકે. પણ તોય આ બધાની સામર્થ્ય ગુણાચાર્ય સ્વામી મહારાજમાં આવી જાય. બધા અનંત મુક્તોની સામર્થ્ય સ્વામીમાં આવી જાય. અને સ્વામી પણ મહારાજે કહ્યું કે મહારાજનું દૈવત કેટલું અનંત ગુણાદિત્યાન સ્વામી હોય પણ તોય મહારાજ એનાથી પર છે, એટલું બધું દૈવત છે. તો કેવા હવે એ મહારાજ પૃથ્વી પર એને માયાનું તમ કાઢવા માટે જે આપણને અંધારામાં પડ્યા છે, કોઈ રીતે જાગૃત થઈ શકે નહીં, કાંઈ ના થાય. પણ તોય મહારાજનું જ દૈવત, મહારાજનું પ્રતાપ, મહારાજે આ બધું જાગૃત કરવા બધા આવ્યા બધા જીવને. હા, પછી જાગૃત તો કરે, એમાં દૈવી જીવ રહી જાય. એટલે મહારાજ બધાને જાગૃત કર્યા, પાપી હોય અસુરી હોય પણ જે એનું કર્મ ભોગવે. પણ દૈવી જીવને માટે આ મહારાજ આવ્યા છે કે એનો મોક્ષ કરવા માટે. મોક્ષની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરીએ. કોટી કલ્પ થયા વિષય ભોગવ્યા છે, તેનો પાસ લાગ્યો છે, તેને ટાળવાનું કારણ શિક્ષાપતિ એવો નિજાત્મન બ્રહ્મરૂપમ એક જ શ્લોક લખ્યો છે. હવે કોટી કલ્પથી, કોટી એક કલ્પ એટલે 8,64,00,000,000 વર્ષ. હવે કોટી એક કલ્પ એટલે એનું મલ્ટીપ્લાય કરોડથી કરે. કોટી કલ્પનો આ જીવને વિષયનો પાસ લાગ્યો છે. એટલે જીવને વિષય જુદા પડતા જ નથી, અનાદિકાળથી છે. કે આ તો આ સત્સંગ મળ્યો ત્યારે બધું થયું, નહીં તો આપણે મહારાજ પ્રગટ ના થયા તો, મહારાજ આ બ્રહ્માંડમાં ના હોત તો આપણે 84ના ફેરા ફર કરત. પણ મહારાજે આવીને બધું સીધું કરી નાખ્યું અને જીવનો મોક્ષ કર્યો. કેટલી મોટી વાત. અને એ પણ મહારાજ આવ્યા તો ખાલી બેસી રહ્યા નથી, આમ હાથ ધરીને હસ્ત. પણ મહારાજે બીજું મનુષ્ય દેહ આપણા ભેગા ભર્યા, આપણી સાથે ઇન્ટરેક્શન કરી, આપણા દોષો બહાર આવ્યા અને દોષોને મહારાજ કાપી નાખ્યા. એના જે શ્રીજી મહારાજ મળ્યા એ બહુ મોટી વાત છે. આ અનંત અનંત કાળથી મહારાજનો ભેટો થયો જ નથી, મહારાજ આવીને આ આપણે ભેગા ભેગા દુઃખ સુખમાં ભાગ લીધા, તો એને લીધે બધું આ મોક્ષની ગતિ આપણને આપી. અને મહારાજે તો કહ્યું કે અમારો તો બધા જીવનું મોક્ષ કરવું એ જ અમારો હેતુ છે, બીજું કાંઈ અમે કરતા નથી, મોક્ષ બધું કરવાનું. સહજાનંદ સ્વામી મહારાજની જય.
1: ધરાવતી
0: મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુણાતીતાન સ્વામી કહ્યું કે નવર બેઠા છે એમ ના સમજતા, કરોડ કરોડ કાળ છે. આ દેખાય છે આપણને એવું જ. આ બ્રહ્મ વિદ્યાની કોલેજ છે, યોગી બાપા વાત કરતા. તો કોલેજમાં છોકરાઓ નવરા હોય છે, ભણનારા તો ભણે છે, ના ભણનાર નવરા હોય ખરા. એટલે આ નવરા નથી બેઠા આપણે. એટલે કોલેજમાં છોકરાઓ જાય, એન્જિનિયર થાય, ડૉક્ટર થાય, એમ અહીંયા આપણે બ્રહ્મરૂપ થવાની વાત છે. એનો દેખાવ નથી કોલેજ જેવો, મોટું મકાન હોય, બિલ્ડિંગ હોય, વાઇસ ચાન્સલર હોય, આ હોય, એવું બધું કંઈ દેખાવ ના હોય. પણ તોય પહેલાં આપણા ઋષિ મુનિઓ આ તક્ષિલા અને નાલંદા ઝાડ નીચે જ બધું ચાલતું, 10-10 હજાર વિદ્યાર્થીઓ ઝાડ નીચે બધા ભણતા હોય, કોઈ મકાન અકાન નહોતા. તો કહેવાનું શું કે આ બ્રહ્મબેન કોલેજ છે, આપણે અત્યારે પીરિયડ ભરીએ છીએ, ત્યાં નવરા નથી, એ પહેલાં સમાન જરૂર છે. પોતા નવરા માનશો ને કાંઈ ગ્રહણ નહીં કરો તમે. જે છોકરાઓ કોલેજમાં નવરા માનતા હોય ને કાંઈ ધોરે જ નહીં. પણ આપણે અહીં આવ્યા છે, મોટું કામ સ્વામી કે કરોડ કરોડ કામ કરીએ છીએ, હવે કરોડ જવા દો, મીડું કાઢી નાખો તો કેટલા થયા, 10 લાખ કામ. 10 લાખ કંઈ લાગે છે, આમ કરોડ છે ને આમ પકડાતું નથી, પણ 10 લાખ કામ કંઈ લાગે. હજુ એક મીડું કાઢી નાખો, લાખ. હજુ એક મીડું કાઢી નાખો, 10 હજાર. હજુ એક મીડું કાઢી નાખો, 1000. હજુ એક મીડું કાઢી નાખો, 100 કામ. 100 કામ ઓછા છે નવરાણી બેઠા, 100-100 કામ કરીએ છીએ, એ કંઈ જરા પકડાય વાત છે. કરોડ કામ તો સ્વામીને ગણિત જ આમ ઉપર, લાખથી ઉપર જ જાય, નીચેની વાત જ નહીં એમને. હવે આ ગુણાતીતાન સાહેબ બોલ્યા છે, ટાળા પરના છે, જવા દીધી પતંગ આપ ચડાઈ છે ને, આમ જવા દે છે, આમ એવું છે. આ જો સાચું જ હોય તો વિચાર માગી લે, 100 કામ, 1000 કામ, એનાથી પણ આ ઉત્તમ કામ છે. તો આપણે આ સંઘ સંબંધી ગમે ત્યારે કોઈ જતા આવે એની પ્રાયોરિટી પહેલાં આપી આવે કે આ સાથે આવશે, બીજું બધું તમારે પડ્યું રહેવાનું છે, કાંઈ સાથે નહીં આવે. કરવું પડે આપણે, સાથે તો નહીં આવે. આ સંઘની વાત સાથે આવશે. જો અત્યારે આખી જિંદગી ઓલા ચોખ્ખું ઘી ખાધું હોય ને, અને ઓલા તમારે અડદિયા પાક, ઓલા બધા પાક બધા ખાધા હોય, તમને યાદ ના રહે કઈ વખતે કેટલું ખાધું, ક્યારે ઘી ખાધું બધું. પણ એનું કૌવત્તમ તૈયાર થાય, શરીરની અંદર બળ ઉત્પન્ન થાય છે, જે કામમાં આવે, જે પ્રતિકાર શક્તિ, એટલે રોગ સામે પ્રતિકાર શક્તિ ઉત્પન્ન કરે, એન્ટીબોડીઝ. આ લોકો ડૉક્ટર લોકો કહે છે કે જે અંદર ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય, રોગ સામનો કરી શકાય, જો આપ જૂના લોકો 90 વર્ષ તો આમ પહોંચી જતા, 90 વર્ષની ઉંમર આમ ચોખ્ખું ઘી ખાધેલે ને આમ પાવર આવે અંદર. આપ સત્સંગમાં બેઠા છે ને, પૂર્વે કેટલું બધું કરેલું છે એનું આ કૌવત કે દૈવત ઊભું થયું છે, કારણે અત્યારે આપણે બેઠા છીએ. બેઠા છે એટલું નહીં, આવા પુરુષમાં પ્રતીતિ આવીને ખેલ થી. હા, બહુ મોટી વાત છે. રમત રમતમાં બધું થાય છે એટલે આપણું ભાન નથી. પ્રમુખ સાહેબ બોલ્યા હતા, પહેલાં તો આવા સંત મળવા દુર્લભ છે, મળ્યા પછી ઓળખા દુર્લભ છે, એ બની. તો જે આપણા યોગી આપણે અત્યારે જે કથા થશે ઓની વાત છે બાપાને, તો એ પછી પ્રમુખ સાહેબ પડે છે, એકના એક જ છે બધા. એટલે આપણે કંઈ અત્યારે જે કરીએ છીએ એ આકાશમાં ધડાકા નથી, રોકડું ફળ છે. એટલે એક જગ્યાએ લખે રોકડા હનુમાન, હા એક જગ્યાએ ગુવાર હનુમાન, જાજા હનુમાન. રોકડ્યું આપણું આ જ્ઞાન છે ને, રોકડ્યું છે. હા આ તો ભગવચન સેવા છે, માનતા નહીં કે આ બધું લઈ લે છે, એના કરોડ ઘણું પાછું મળે છે. જો બધા સમજે છે એવું કંઈ છે નહીં, મહિમાથી બધા સેવા કરે છે. સંતો હમણાં પધરામણી આવે બધું કહે છે, ખૂબ મહિમાથી. આપણને આશ્ચર્ય થાય ઘણી વાર તો, કઈ રીતે આ સેવા કરે છે આટલી બધી, કંઈ શું કરશે ને ક્યારે કરશે ને કઈ રીતે મેળવશે ને બધું આશ્ચર્ય થાય. તો હરિભક્તો થાકતા નથી, એની શ્રદ્ધા કંઈ આમ સમજમાં જ ના આવે કઈ રીતે આ કરી શકે. એટલે આ બધાનું કારણ શું છે? સામે પુરુષ છે. આજે ઘણાને ચેલાઓ જોઈએ છે, શિષ્યો જોઈએ છે, ગુરુઓને મળતા નથી. હા, અને આપણે સ્વામી મળ્યા છે. દરેકમાં છે ને ગુણ ને ગુણ ભરેલા છે અંદર, શ્રદ્ધા ને અશ્રદ્ધા, નાસ્તિક ને આસ્તિક, અંદર બધું પડેલું જ છે. પણ જ્યારે આવા પુરુષના યોગ થાય ને તો સારી વસ્તુ એ ખેંચી શકે છે. એમ જેમ ઝાડ હોય ને, આ પૃથ્વીની અંદર બધા રસાયણ તત્વો હોય છે, ઝીંક કોપર હોય, નાઇટ્રેટ હોય, બધું હોય, પણ અમુક ઝાડ એવા હોય ખેંચી લે છે તત્વ, સારું તત્વ ખેંચી શકે. એમ આવા પુરુષ છે, આપણી શ્રદ્ધા જગાડે છે. એનું પોતાનું વર્તન, એનું પોતાનું વ્યક્તિત્વ એવું છે કે અંદરથી પેલું તમારા ગુણો સદગુણો શ્રદ્ધા વિશ્વાસ આસ્તિક હોય તો કૂદીને બહાર આવે એમ. એટલે પુરુષો બહુ આધાર છે. જેવો સામે પુરુષ હોય એવા ગુણ બહાર ખેંચે. સામે બદમાશ હોય તો તમારા અંદરથી દુર્ગુણો બહાર આવે, ચાલાકી ને છેતરપિંડી એવા ગુણ બહાર આવે. ગુણ ના કહેવાય, ગુણ બહાર આવે. અંતરના બોરડા એકમાં પ્રભુ બિરાજ, બીજામાં શૈતાન, બે ઓરડા છે, બેને અંદર. તો જો આવા પુરુષ મળે તો પ્રભુનો ઓરડો ખુલી પૂર પાટમ, ભગવાન એકદમ બહાર આવે, અને ઓલાન ભેટો થાય શૈતાન બહાર આવે. એ તો ખુલ્લો જ છે, એને બંધ કરવાની જરૂર જ નથી. શૈતાન બંધ કરવા દેતો જ નથી, પ્રભુનો ઓરડો એટલે શૈતાન બંધ કરી આવે છે, લોક મારી છે. એટલે આપણી આ તવા સંત આપ મળ્યા છે. અનંત જન્મના પુણ્યનાથ ભગવાને પોતે જ વાત કરી છેલ્લાના બીજા વર્ષના અંતમાં, કે આજે આપણે બેઠા છીએ સત્સંગ. કોઈ પણ હશે નાના દેખાય, નાનો આત્માનો નથી. યુગા પોતે જ વાત, કેટલા યુગિયાઓનો વખતમાં બાળકો પણ આવતા, તો સ્વામી નાના નથી, તમે તો અક્ષો, અક્ષરથી મોટું કોઈ છે નહીં. એટલે તો દેહ ભાવ છે બધા. આ સસર આ પશુ પંખી યુગિયા પર, ત્યાં જામનગર પાસે ધુઆમ છે, ત્યાં એક હરિભગતનું ખાતમુહૂર્ત કરવાનું હતું. ત્યાં ગયા, કોઈ બ્રાહ્મણ નહીં, કાંઈ યોગી આપવા પૂરી કરે તો મહારાજા શ્લોક છે ને સ્વામી 8 વખત એટલે પટેલ પર ના પડે ને બધું બોલ્યા કરે. અને મને કહે કે તમે ઘડો પાણી 15 ડગલા ઢોરી ના છે, ઢોળતા ઢોળતા આવી તો કોઈ દિવસ આપણે સામે આવું નવું. અને પછી પેલા દોરો ત્યાં કંકુથી આમ કરીને નાણાં ચડી બનાવી, ત્યાં કાંઈ નહોતું બધું કરીને ખાતમુહૂર્ત તો કર્યું. મકાન તો શું હોય, કહ્યું નાનું પેલું ઝૂંપડા જેવું બનાવવાનું. ત્યાં યોગી આપણને અંદર લઈ ગયા, કેટલા રસ્તા હતા બોલો છે. પછી તો પેલા પટેલે કહ્યું કે સાહેબ મારા ખેતરમાં પગલા તમારે હવે, હા આવીશું સાંજે આપણે જઈશું ને તે વખતે પગલા ખેતરમાં પગલા કરીને રાજકોટ જઈશું. અને સાંજે તો ભૂલી ગયા. અને સ્વામી લગભગ 4-5 કિલોમીટર આવી ગયા. ત્યાં કહેવું બાપાને, બાપા કે પટેલના ખેતરમાં પગલા પડે ને બાકી હાલો હાલો પાછું લો. સનાતન સાંઈ સાથે કે સ્વામી હવે એ ભૂલી ગયા, જવા દો ને એમાં શું પગલા પાડવાના થયો. સાંઈ પાછી લો પાછા. ખેતર છે ને પેલું હતું એટલે બધા ઢેફા હોય ને બધા ખેડ હોય, તો અત્યારે તમે ખેડ એટલે ઢેફા જ બધા નીકળે ને. સામે બાજુ સ્વામી હાથ પકડીને, એકદમ પારસ ધોરે લુગડ્યા હતા, હાથ પકડી સામે બાજુ ગયા, પેલા પટેલ બાજુમાં ચાલે. અને ત્યાં 2 આંબાના ઝાડ હતા, આટલા આટલા ઝાડ આમ બંનેને થાબડ્યા. અને બાપા શું કહે, આ 10-10 હજાર વર્ષથી તપે છે પૈઠાયા, એટલે 2 આંબા માટે સ્યાયા. જો અને ખબર પડે, આપણે શું ખબર પડે, 10-10 હજાર વર્ષથી તપ કરે છે 2 આંબા. તો સત્સંગમાં તો ઝાડ પાન બધાને અહીં જો આ તેમને દેખાય છે ને બધું, હા એમને એમ નથી કેટલા પૂન હશે તારે અહીંયા આવ્યા છે. તો સત્સંગની વાત એવી છે, આવા ભગવાન આવા સંતનો જોગ ગમે નથી થતો. આ એટલું બધું એને કર્યું હોય. અને આ લોકમાં આપણને ભગવાન એવા બનાવી દે ને કે બધું પૂરણ ભૂલી દે, નહીં તો એ ડખો કરે. પૂરણ બધું યાદ આવે ને, સત્સંગ કરી જ ના શકો તમે, આમ કાંઈ ના કરી શકે. પણ ભગવાન આપણે એવા બનાવી દે ને આમ કે આમ પગે પડતો જ આવે અને એમાં કામ થઈ જાય, પ્રભુ બીજું કાંઈ નથી. નમ્ર હોય ને તો થાય. ક્યારે એક રાજા હતો, મહાત્મા પાસે ગયા તો મહાત્મા મને કહે કે અરે મહાત્માને કહે રાજા એ જ્ઞાન પો તમે તો ઘારું લઈ વિદ્યા શીખવાડો. કેટલા દિવસ થાય વિદ્યા આવે જ નહીં એમ રાજાને. તો બીજા કોઈ મહાત્મા હતા, એને કહ્યું કે તમે કઈ રીતે બે કે હારો હારો એમ આવતું હશે કે નીચે બેસવું પડે, ભલે રાજા થઈ ગયા શું થઈ, અત્યારે વિદ્યાર્થી થો તમે, અત્યારે રાજા નથી, અત્યારે રાજપાટમાં ત્યાં રાજા અહીંયા નહીં. ટૂંકમાં કહે છે કે જો અત્યારે આપણે આપણે આ મોટા સાવું બનાવીએ ને તો આપણે ગ્રહણ કરીએ, નહીં તો આપણા ફાંકામાં ને ડોળમાં ડાપણમાં કાંઈ કરી જ ના શકે. સ્વામી કહેવું સમજો તો અજ્ઞાની થઈને જવું આપણને પડે છે, અત્યારે પણ કહે છે. અત્યારે સભામાં જવું તો અજ્ઞાન થઈને જવું, રસોઈ તો ઝાપટીને ગયા શું ખાવાના, ભલે ને ગમેલું ટોપ આઈટમ હોય અંદર બધું પડેલું નાખો. આમ જો આપણે મને રહી ગયું હું જાણું છું એનું એ જ છે આ બધું, કાંઈ તો લેવાના નહીં, એમ કોરા કાટ. એટલે સ્વામી એટલે કહું કે આ બધી વાત છે, પહેલાં સમજો આપણે કોણ છે, આ ક્યાં છીએ, આ કેવું છે. એટલે આપણે પણ ઓછા નથી, અનંત જન્મના સુખ ઉત્પન્ન થયા છે એને કે આ પુરુષનો જો થયો છે. અને આમની તો વાત જ થાય નથી, આપણા આપણા ગમેલા પુનઃ ના થાય જોગ. પણ ઓલું જેમ હરાજી થાય ને, લાગણ વસ્તુ 1000માં મળી જાય એમાં હરાજી થઈ જાય, એટલે આપણે વધારે વધારે પુન આપણાતા એટલે આપણનો જોગ થયો છે. બાકી આખા બ્રહ્માંડના બધાના પુન ભેગા કરતા જોગ ના થાય. સામેથી અમને સંકલ્પ છે કે આ લોકમાં આપણે બધાને લેવા છે આગળ, એટલે આવ્યા છે. એમના સંકલ્પે અહીંયા હાજર છે. આપણી તાકાત નથી. ભગવાને કહ્યું કે હું તો કૃપા સાધ્ય છું, ક્રિયા સાધ્ય નહીં. કૃપાથી જ તમને હું પ્રાપ્ત થયો છું, બાકી તા પુણ્ય સાધનથી નહીં. એટલે આ પણ આપણે સમજવાનું છે. આપણે ઓછા નથી, આપણે ઘણું બધું છે. આ દુનિયામાં જેટલા બધા કરતાં આપણા પુણ્ય વધારે છે, એક તો એ. પણ છતાંય એમને અક્ષરધામેથી લાવી શકીએ એવી તાકાત તો નથી આપી. એ સ્વયં આવ્યા છે. એટલે બે તરફથી આ સમજમાં આવે. એ સ્વામી કહે નવરા નથી, આ કરોડ કરોડ કામ કરી છે. આત્માની વાત છે આ, બાકી આ દુનિયામાં ગમે એટલી ટોપમાં ટોપ વાત હોય માઇક,

માટી બધું, માટીનું કાર્ય બધું, માટીમાંથી ઉત્પન્ન થાય, માટી મેન થાય, એટલે એ બધું તો આખું માયાપરની વાત છે. માયાપરના પુરુષ છે એટલે એ ભાવથી આપણે આ બધું સમજવાનું છે. તમે બધું નોકરી કરો, ધંધો કરો, બધું કંઈ ના નથી, બધું બહાર, અંદર તો આ જ બે વસ્તુ રાખવાની છે. આ ભગવાન અને સંત એ જ અંતરમાં રહે, એ બીજા અંદર કોઈ ગડબડ ના જોઈએ. આપણે નાવમાં બેઠા હોઈએ તો નાવ પાણીમાં ચાલે, પણ નાવમાં પાણી ચાલે તો નાવ પાણીમાં ચાલે, પણ પાણીમાં અરે નાવમાં પાણી આવે તો અત્યારે દુનિયામાં ગમે ત્યાં ફરો, અંદર દુનિયા નહીં ફરવાની, અંદર ભગવાન સંત ફરે, સ્વામી બાપા વોકિંગ કરે અંદર, બીજા કોઈ નહીં. આટલું કરણ છે આપણે, એવો આ એવી આ વસ્તુ આપણને પ્રાપ્ત. એટલે સ્વામી કરોડ કરોડ કામ કરીએ છીએ એની વાત નથી. આટલું જે સ્પાર્ક થઈ જાય ને આમ, લાઇટ થઈ જાય ને આમ, સ્વિચ પડી જાય, કામ થઈ જાય, એના માટે આ બધું દાખલો છે. આ પારાયણ કરીએ, આ સ્વામી બાપા રાત દિવસ ફરે છે, એનો દાખલો કરે છે, આ બધું એનું મૂળ કારણ આટલું. અને લાઇટ થઈ જાય ને પચી ગયો, જય જયકાર થઈ ગયો. તો એના માટે આ યોગી આપણને બતાવે પ્રાર્થના મેરાઓમાં. હે શાસ્ત્રીજી મહારાજ, તાઈ કસણીમાં હંમેશા રહેવાય, તમારા શરણમાં રહેવા ગુણ આપજો. જો શરણમાં રહે એટલે અહીં સત્સંગમાં છીએ એટલે શરણમાં છીએ, એ ગેરંટી ખરી. વિચાર માંગી લે, અંતરદૃષ્ટિ કરવી પડે. શરણ તો સંપૂર્ણમાં વિશ્વાસ આવે, દ્રઢ વિશ્વાસ આવે એમની વાતમાં, તો શરણ પાકું થાય. જ્યાં વિશ્વાસ ને એ બધું પગેલા ખાલી દેખાવો થાય, આમ પગે લાગીએ. અને સાચી વાત, પગે લાવવાની જરૂર નથી, તમે એવું કાંઈ નથી. અંદર જો એમની વાતમાં દ્રઢ વિશ્વાસ હોય, શરણું જ છે તમારે. એટલે સ્વામીએ કે તમારા શરણમાં રહેવાય એવા ગુણ આપજો, તાઈ કસણીમાં હંમેશા રહેવાય. જો અહીંયા છે ને સાચો સાધક હોય એને આવી ભાવના થાય. આ લોકમાં તમે જો ને કેટલા લોકો કેટલો દાખલો કરે છે. ભલે આંધ્રો એરિક નામનો માણસ હિમાલય ચડ્યો, આંધ્રો, બે મહિનાની પ્રેક્ટિસમાં, વધારે નહીં, એને સંકલ્પ કર્યો ચડવા માટે, પછી પ્રેક્ટિસ કરી બે મહિનામાં તો ચડી બતાવે ને. કેટલો દાખલો, એના પહેલાં બીજા જે ચડ્યા હતા એને એક એક ચડાવનારની વાત અમે જાણેલી કે દિવાલ છે ને એમાં એક કાણું કરે, એમાં એક આંગળી ના, એ આંગળી ઉપર ત્રણ ત્રણ કલાક લટકેવાનું. લો આ ખાલી આંગળીના આધારે ત્રણ કલાક લટકી રહેવાનું ઓલા દિવસ સાથે, કેટલો દાખલો કરે. તો શું કે આમ આ કોણ બોલે ત્યાં કસણીમાં રહેવા, જેને આ સાધક હોય જે આપણે જાણતો હોય કે શું વસ્તુ પ્રાપ્ત કરાય, ત્રણ ત્રણ કલાક શું કામ લટકતા હશે, જાણે છે હિમાલય ચડવાનું છે આ, હા એમ ખેલ નથી, ત્યાં ટૂંકામાં રસ્તો લેવાનો છે. લોકો ખીલો મારે એમ, પછી દોડાય એનાથી આગળ ચડે, આ ખીલો મારે કેવી રીતે કરે. તો જે ખીલો આવે એટલે આના ઉપર કલાક રહી શકો તો ઓલા કામ થાય, એ રીતે પ્રેક્ટિસ કરતા. તો અહીંયા પણ આપણા કસણીમાં રહે, એમાં છટકું નહીં, ભગવાન કસોટી કરે આપણી, એમાં છટકું નહીં. તો દાદા ખાચર મહારાજ કઢડામાં એમના દરબાર વિરાજમાન છે, છતાં વખત એવું આવ્યો કે ઘરમાં એક દાણું ના મળે, વીજ કરો એમને ફરજ નથી કરી. બીજા હરિભક્ત એમના વતી મહારાજને વાતી, મહારાજ દાદા ખાઈને આવે અત્યારે, વિચાર આપણે તો ભગવાન કોણ છો, આ 30 વર્ષ પડ્યા પાછળ આ દશા લીધી અમારી, આપણે સાંપ બાયો ચડાય ખેલ કરી સરકસ કરીએ,
દાદા તો હાથ છોડીને ઊભા છે, હજુ કસોટી કરો લો છે તક આપણી. તો સહેજે આપણે સામે માગી શકીએ પણ આવતી હોય તો છટકવું નહીં, ઈચ્છા થાય માં રહેવું. આપણે આમ જો બે પ્રકાર કસોટી ને સ્ટી, આપણો એવો અંદર ગળ ગોટા હોય તે શું કહેવાય, કસોટી ના કહેવાય, પરીક્ષા ના કહેવાય, રીક્ષા કહેવાય, રીક્ષા પરીક્ષા. એટલે આ આપણી ગળબડ હોય ને પછી અંદર આપણે એમ ભોગવણ થાય એ કસોટી નથી, એ સોટી છે. બધી રીતે નિયમ ધર્મમાં હો બધું ચાય દુખાવે એ સોટી, તો એ આપણે ત્યાં તપાસી લેવું. પછી એવું હોય તો આપણે ધીરજ રાખી, બળ રાખવું, અને ભગવાન એ કરે સારા કે કરે છે. આ 5-25 ખેંચી નાખવાનું છે. આ લોકોનું આ વધારે તકલીફ થાય કે બીજા શું કહેશે, ધારો કે આપણને દુઃખ એનું છે, બીજા શું સમજશે, બીજા શું કહેશે. જે કહેવું કે આપણે શું એને ભગવાન શું કહેશે એના ઉપર જવું છે આપણે, બીજા શું કહે એના નહીં, ભગવાન શું કહેશે. બે વસ્તુ છે, લોકને રાજી કરો, એમને રાજી કરો, બેને રાજી કહો. હા, બેમાંથી એક કામ થશે. બે રીત જગતસિંહની આ રીત, લોકની રીત અલગ છે, ભગવાન રીત અલગ છે. એટલે એમના જો અત્યારે તકલીફ પડે છે આપણને, કેટલું બધું આવે છે આપણે, ખાસ કરીને આપણી દીકરીઓ હોય, લગ્ન થતા ના હોય, અને કારણ શું કે એમ ધર્મ વાળા સામે ઓલા લોકોને પસંદ ના હોય કે આવું ના જોઈએ, એટલે આવું બહુ હોય છે મુશ્કેલી. છતાં આપણે મજબૂત રહે છે ને કરે છે. પણ એટલે આવું બધું આવે તે વખતે પણ આપણે આ લોકોનું તો ખુશ હોય, ના થયું તો એ શું બધું આ બગડવું ના જોઈએ, એની ધડતા ખાન છે. કારણ કે આ કરોડોના અંતે આપણને આ લાભ મળે છે, આ કંઈ ભાજી મૂરા નથી. એટલે આ સાચવી લેવું, બીજું બધું જે જેટલું સાચવાય એટલું ઠીક છે, પણ આમાં ખોટ ના આવે દેવી. એટલે સ્વામી એ કહે છે કે હે શાસ્ત્ર, તય કસણીમાં હંમેશા રહેવાય, એટલે આવું જ્ઞાન બુદ્ધિ આપજો, ફસકી ના પડીએ. જો આ લોકમાં તમે વસ્તુ સમજાઈ હોય ને, કર્યા જ્યાં જો પરદેશ આફ્રિકા અમેરિકા જવા માટે બે નંબરમાં જાય છે ને, કેટલો દાખલો કરતા હશે. એક ભાઈ આવ્યા મને બુચાસન મળવા કે સ્વામી મારે અમેરિકા, કે જાઓ બાપાના આશીર્વાદ ના, એમ નહીં બે નંબરથી જવું છે. તો પછી મારા એક પત્ર આવેલો 45 પાનાનો, જે આવી રીતે ગયા હતા ને જેને વીતેલી એ બધી વર્ણન કર્યું. મેં એમને કહ્યું આપ તમે આ વાંચી પછી આવો, પછી આપણે વાત કરીએ. ત્યાં સુધી આપણે બીજાને મળવા, પહેલાં અડધો કલાક પછી આવ્યા. મેં કહું કેમ આ પત્ર વાંચ્યા પછી કેમ લાગે? અરે સાહેબ, તો આશીર્વાદ આપવાને પહોંચી જઈએ તો બધું પત્ર ઠીક છે કે. મેં કહું આને આશીર્વાદ જ આપ્યા હતા તોય 45 પાના ભરીને લખ્યા છે. ના ના કે સાહેબ, એવી વાત નથી, આશીર્વાદ આપવાને. જાઓ આશીર્વાદ છે, જાઓ. જો કેવું છે, મનમાં જો એકવાર બેસી ગઈ, અમેરિકા પહોંચ્યા એટલે બસ સુખ્યા, પૈસાના ઢગલા એવું મનમાં હોય છે ને, અને કાંઈ આડું નથી આવતું. કેટલા પોતાને બધું જમીન જાગીર વેચી કરીને બીજાને ઉછીને લઈને પહોંચી જાય છે. આવું હોય તો જો આપણને આ વાત સમજાય કે કોના માટે ભોગ આપવાનું, કોના માટે સમર્પિત થવાનું છે, પછી આ બધું તકલીફ ના પડે, બહુ મુશ્કેલી લાગે જ નહીં, એને સરળતાથી થઈ જાય. જોને કેટલા પરદેશ જવાના 25 લાખ પહોંચી ગયા છે ને ભાવ, 25 સુધી. અમે 11 થી શરૂ કરેલું, હરિભક્તો પાસે આવે ને 11 પછી 14 પછી 16 18 20 25 25 આપીને પણ આમ બે નંબર પહોંચે ત્યાં. તો જે વાત એને સમજાય છે કંઈક કે ભાઈ ત્યાં ગયા પછી આપણે બધા પ્રોબ્લેમ સોલ્વ થયા, 25ના કાકા બધું વસૂલ થઈ જશે એકવાર ત્યાં પહોંચ્યા ને, એમ હોય. તો જે આ આપણને સમજાય, મહારાજે પોતે વાત કરી છે. એક છે ને રાજા નિર્વંશ ગયો, રાજા તો નિર્વંશ ગયો, હવે એની જગ્યાએ કોને મૂકવા, એક હરીફાઈ ગોઠવવામાં આવી.
કે આ અહીંથી દોડીને પેલી જે પહેલો આવે એને રાજા બનાવવાનો. પણ રથ વચ્ચે આખી મોહનગરી ઊભી કરેલી, એમાંથી પસાર થવાનું. એ લોકો ત્યાં જ ફસાઈ ગયા નાચ ગાન ખાન પાનમાં. ઘણા તે કે હવે આપણે કોણ રાજા, નસીબમાં ક્યારે હવે ખાઈ લો ને, નાચ જોઈ લો ને, ધામધૂમ કરી લો ને, રાજા થયા ના થયા એ તો નસીબમાં થશે, બાકી તો કાંઈ નહીં. બધા એમાં પડી ગયા. એક માણસ ને આંખો મીછીને પાર થઈ ગયો, બીજું કાંઈ આંખ ખોલી જ નહીં એને. ત્યાં જઈને ખોલી પહેલો નંબર આવ્યો, રાજા બની ગયો. બધા કહો આવું તે કેમ કર્યું, કે રાજા થાય પછી બધું મારું જ છે ને, કે હવે નિરાતે જોઈશ આખી મોહનગરી. તો મહારાજ એ વાત સમજાવે છે આપણને કે તું અત્યારે આંખો ફાડી ફાડીને રૂપ જોઈશ, આદુ તો ધંધા કરીશ, તેમાં તને આ કોઈ વસ્તુ પ્રાપ્ત થવાની નથી, પણ તું સિદ્ધ થઈશ. સિદ્ધિ આવશે ભગવાનનું ધ્યાન ભજન કરીને, સિદ્ધિ આવશે ને પછી બધું તો તું જો જે જોવાની ઈચ્છીશ મળશે. એક જ જગ્યાએ બેઠા હઠ જવું જ નહીં, પણ અહીં બેઠા હઠ તું અમેરિકામાં વસ્તુ પ્રાપ્ત કરશે. અમેરિકામાં શું ચાલે તું સાંભળી શકીશ વગર ફોને બધું આ કરે, આવી સ્થિતિ થશે. તો જો આપણે હવે બીજી વાત કે આ શ્રીજી મહાજ બોલે છે, આ ગપ્પા છે આ? હંમેશા વિચાર કરવો આપણે કે આવા પુરુષ આ કંઈ બનાવવાની વાત નથી, આ ઉલ્લુ બનાવવાની વાત નથી, આ સાચી વાત કરે છે. પણ આપણને મોહ હોય છે ને આ બધું નથી મનાતું, મોહને કારણે આ બધું આપણે ભૂલા પડીએ છીએ. આવા પુરુષના વચનમાં આમ ઢીલાશ આવી જાય છે, માનતા નથી, નથી આ થતું, નથી ઓલું થતું, બે ત્રિશંકુ જે સ્થિતિ થાય છે. એટલે એક બાજુનું કરીને પાર પાડી દેવું આપણે. તમારા ભક્તોમાં સુરત ભાવ રહે, જો હવે શરૂ થાય છે અંદર એન્ટ્રી. આ મન નોખું ના રહે, મનુષ્ય ભાવ ના આવે, સદાય દીવ ભાવ તે આશીર્વાદ આપજો. હવે આ બધી છે ને યોગી આપા 20 વર્ષ સુધી રોજ બોલતા હતા, એક દિવસ ખાલી ગયું નથી. એટલે ઘણા તેમ લાગે આ બાપાને બીજું કંઈ આવડતું નથી, ભોળા ભટ્ટ છે, એક જ વાત દીધે રાખે છે. એવું નથી, શાસ્ત્રીમાં જ બોલ્યા છે યોગી તે હું ને હું તે યોગી. તો ભોળા ભટ્ટ હશે શાસ્ત્રીમાં, ભોળા ભટ્ટને આવી રીતે બોલતા છે યોગી તે હું ને હું તે યોગી. શાસ્ત્રીમાં જેવા પુરુષ બોલે છે આવું કોઈ માટે બોલ્યા નથી યોગ શાસ્ત્રી મહારાજ, કે પેલો હું ને હું પેલો, કોઈ માટે બોલ્યા નથી યોગીઓ પાસે સિવાય. અને યોગીયા તો કેટલા ગુણગાન ગાય, અને કોઈ બ્રહ્માંડમાં યોગીયા સાધુ નથી. અને કરોડ રૂપિયાની ઢગલી કરતો ઓછું છે યોગી આપા, આગળ કરોડ ઢગલી કરતો ઓછું છે. એવા કેટલા કારણ જે 64 લક્ષણ શાસ્ત્રમાં લખ્યા સાધુના વ્યાસજીએ, પણ શાસ્ત્રીમાં કહે જે ભૂલી ગયા છે વ્યાસજી એ આમાં યોગીમાં મળશે. કેવા આમ આમ બ્રહ્માંડની બહાર શાસ્ત્રની બહાર, શાસ્ત્રમાં એમનું વર્ણન ટૂંકું પડે એવા પુરુષ એવા યોગીઓ આપા હતા. તો આપણે કહેવાનું શું કે એ યોગી આપા બોલે છે ભોળા નથી, આવું સમજીને બોલે. બ્રહ્મ વિદ્યાના ભૂમ્યા છે, જેમ આ કોમર્સ કોલેજમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય પ્રોફેસર, કોઈ ડૉક્ટર હોય, એમના મુકુંદભાઈ આ ફરસીએસ બધું, એમ આ યોગી આપા એમના આ ફિલ્ડમાં નિષ્ણાત છે, આ પ્રોફેસર છે, બ્રહ્મ વિદ્યાના ભૂમ્યા છે. પ્રોફેસર નહીં, સિદ્ધ પુરુષ, બ્રહ્મરૂપ શીખવાડતા નથી, બ્રહ્મ છે પોતે, બ્રહ્મરૂપ છે. કેટલી મોટી વાત છે. એટલે એના શબ્દો છે એમના ભોળપણમાં સામાન્ય વસ્તુ ના લેતા, હજી આનું મહત્વ સમજીને આપણે આ સાધના બનાવો. સાધના જ બનાવવાની છે. તમને તમને ઓલા બીજા મહાત્માઓ કે આ અંધારા કોટરમ પૂરી રહેવું પડશે તમારે 6 કલાક ધ્યાન કરવાનું, અને એ રીતે રોજ 6 કલાક અંધારામાં તમારે રહેવું પડશે. ઘણા 15 દિવસ અંધારામાં રાખે આપણને એવા એક ગુરુ
આપણે ખરી વખત ગયા હતા મુંબઈ, વોરા કહીને મુંબઈના હતા, તો એમ બધું બહારનું જરા બધું બહુ રહેતું એમને. તે એકવાર આસામમાં કોઈ આવી વાત સાંભળીને ત્યાં પહોંચી ગયા, અને પછી પાછા આવ્યા. 15 દિવસ કે મેં અંધારા કોટડીમાં પૂરી રાખ્યા હતા, પણ ટાઈમ થાય એટલે રસોઈ પેલી આપણે સરકાવી દે ડીશ અંદર, લાઇટમાં આવવાનું નહીં, ધ્યાન કર કે એવા કંટાળી એવા કંટાળી ગયા ને બધું. કેવા સત્સંગ છે બી વાત જ નહીં આવે, બધું બધું ખોટું છે, કંઈ થયું નથી, પ્રાપ્ત થયું નથી, એવું બધું થાય. એટલે એ જેમ સાધના છે, આપણે ખોટું નથી કહેતા, પણ જેમ એ સાધના લોકો માને છે એમ આપણે અવગુણ અભાવ ના લેવું, સાધના માનવું. આ કંઈ તમે સજા નથી, આપણે એમ સજા લાગે છે, અભાવ ગુણ ના લેવું, ઓલ છે જેવો ને, અને પછી એને એવું ના કહેવું, સજા લાગે છે. આપણે સજા જેવી લાગે છે, અભાવ ગુણ ના લેવું સજા લે, સજા નથી સાધના છે. કરી તો જુઓ તમે, ખબર પડશે. હવે યોગી આપણે બોલ્યા કે 50 વર્ષ સત્સંગ થાથા થાળ મને અવગુણ આવ્યો નથી. આ વિચારો કેટલી હાઈટ ઉપર છે. અને કંઈ જંગલમાં નથી બેઠા, એકાંતમાં નથી બેઠા, સત્સંગ દર રોજ હજારો માણસ એમને મળે છે, અને જાત જાતના પ્રશ્નો જાત જાત નિષ્કપટે થાય છે. કેટલા ના ખબર પડે નિષ્કપટ થાય, એટલે બધું પોતાનું ખોલવાનું, બધું જે બધું કર્યું હોય બધું આડાવડા ધંધા બધું કહેતા હોય, અને તોય અવગુણ ના આવે કેવી વાત કહેવાય. આપણે તો ખાલી સાંભળ્યું હોય, જોયું ના હોય, કે અનુભવ કોઈના માટે ઓલો ઓલો આવો છે પતી ગયું. આપણે પિક્ચર ફોટો આમ આકાશમાંથી એનો ફોટો પાડી લઈએ, એમ છે નહીં તો આમ કલ્પિત ફોટો પછી આવો છે. ને પછી જ્યારે મળે ને ત્યારે તમને કહેવામાં કે અમદાવાદમાં એક હરિભગત છે ને આવા છે, એ તમે શું કરો અમદાવાદમાં જો, પહેલામાં પહેલાં ઓલે હરિભગતની તપાસ કરશો તમે, જોજો બિયાન પૂછ, ભાઈ આવા આ નામનો હરિભગત ક્યાં છે, કોણ છે, લો એ તારા બાપનું શું જાય. કોઈના ગુણગાન ગાવે તો એ હોય ભાઈ, એવા તો હોય હવે, પણ કોઈનો અવગુણ કહેવામાં આવે કે ફલાણ ભગત આવું કરે છે અમદાવાદમાં છે આવું, કે પહેલી તપાસ આપણે કરવાના. જો આ ઊંધી સાધના, સાધના ઊંધી બધી, એમ ના કરવાનું સાધના બનાવીએ છીએ, અને જે કરવાનું છે એને સાધના લેતા જ નથી નજરમાં. તો અહીંયા મોટા મોટા કોઈ સંપ્રદાયમાં કોઈ શાસ્ત્રમાં આટલું બધું ભાર મૂકવામાં આવ્યું નથી અભાવ ગુણ માટે. તો જોઈજો બીજા ગુરુઓ પણ બધા, કોઈ એક આપણા સત્સંગની અંદર જ મહારાજે પણ લગભગ 60 વર્ષના તો ના પાડી છે અભાવ ગુણ લેવાની. એના પર એટલો તો ભાર મૂક્યો. સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે કોઈક હરિભગતનું કે કોઈક સંતનું કાંઈક કોઈક ઘસાતું બોલે તો મહારાજ એના ઉપર રીસ કરતા, એટલે મહારાજ કચવાઈ જતા, એનો અનાદર કરતા અને ઠપકો આપતા. લો જોજો ફરીથી, કોઈક હરિભગતનું, એટલે કોઈ મોટા કે એવું નહીં, કોઈ પણ હરિભગતને, કોઈક પણ સંત હોય એનો કોઈ કોઈક પણ આમ ઓર્ડનરી માણ મોટો નહીં, આમ બહુ પેલો બુદ્ધિવાળો કે એવો કોઈ પણ અભાવની વાત કરે તો મહારાજ એના પર કચવાઈ જતા. ગુસ્સો ચડે ને આપણે બહુ આમ થાય ને, પછી દાંત કચડીએ આપણે, ખબર છે, પછી ખબર ના પડે શું કરવું. બીજો ગુસ્સો આગળ, ગુસ્સાનો આગળ એનો પ્રકાર આ છે, એક્સટેન્શન ઓફ એંગર, શું કચડ્યા માણસ. તો મહારાજ એવું કરતા, કચવાઈ જતા, અનાદર કરતા, ઠપકો આપતા. આટલું બધું છે તો આપણે તો ધ્યાન જ નથી આપતા. હવે એવું લોકો કહે કે ભાઈ તમે 1 કલાક ધ્યાન કરો આવી રીતે એકાંત બેસીને, એ આપણને મનાય, પણ આ જ આપણને કહેવામાંથી નજર લેતા જ નથી. એમ સજા જ લાગે છે કે બસ મારે જ આ બધું કરવાનું, ઓલો ગમે એમ વર્તે ને મારે અવગુણ નહીં લેવાનું. લો સાધના છે આ, સાધના બધું જે કહેવામાં આવે તે કરવું જ પડે. મોટા મોટી સાધના આ છે અહીંયા.
અભાવ ઘણી વાત જ નહીં. મોટી સાધના આ છે અહીંયા, અભાવ ઘણી વાત.

0: પોતાને કરતાં બીજાને જોવાનો પ્રશ્ન જ ક્યાં છે તમને? ઝાડ હોય, આંબાનું ઝાડ હોય, એની નીચે કેરી પડી છે, પથરા પડ્યા છે, અને કૂતરાને બધું દેખાય છે કે નહીં? જેને આંખ હોય તો બધું દેખાય, કેરી દેખાય, ડાળખા દેખાય, પથરા દેખાય, કૂતરાનું મળ પણ દેખાય, બધું જ દેખાય. લેશો શું? શું લેશો? પોચું પોચું કૂતરાનું મળ દેખાય એટલે લેવાનું કોણે કહ્યું? ત્યાં વેક નથી વાપરતા, કેરી જ લેવાની. બોલો, એના સૌ જુએ જ નહીં, નજર જ ના જાય. કોઈ તો પૂછે કે કેરી ક્યાંથી લાવે, કે ઝાડ નીચે કોઈ બીજું કંઈ એને યાદ જ ના હોય. કેરી દેખાને ફટ ઉપાડીને ચાલતો થાય, બીજું જોવા રહે જ નહીં. તાર સત્સંગમાં બધું દેખાશે, ગુણ અવગુણ અવરાઈ આ તે બધું. તમારે શું લેવાનું છે? ગુણ દેખાય એટલે લેવાનું કોણે? ઓલામાં વિવેક હોય છે, સીધું જ વિવેક નથી અડતા. આપણે સામે નથી, કદાચ જોઈ જાય તો થૂકીએ છે ખરે. મળ દેખાય ને તો કેમ અહીંયા કેમ આવું? ગુણ પડતા મૂકે ને અવગુણ ઉપર ઘાકીએ છે, ફટ દેનો બગલ થેલા નાખી દઈએ. કૂતરાનું મળ પહેલો જ ઘા ત્યાં કરીએ. જોજો, આપણે કોઈ પણ વ્યક્તિ હોય ને, પહેલી દ્રષ્ટિ છે ત્યાં, એના અવગુણ સામે દ્રષ્ટિ જશે. અને આમાં અવગુણ દેખાય ને તો તમે જ્યારે જ્યારે યાદ આવશે વ્યક્તિ અથવા કોઈ એની વાત કરે, તમને બોલે એના અવગુણરૂપી મૂર્તિ જ દેખાશે. ગુણરૂપી મૂર્તિ દેખાવાની નહીં તમને, એના બધા ગુણ દટાઈ જશે. કોણ જાણે કેમ, આ કોમ્પ્યુટર સિસ્ટમ છે ને, વાઇપ આઉટ કરી દે બધું. એટલે અહીંયા કોમ્પ્યુટર એવું જ કરે છે, કોઈનો અવગુણ દેખાયો ને બધા ગુણ ઇરેઝ કરી નાખે, આમ આમ ધોઈ નાખે, ખાલી એક અવગુણ જ દેખાય કરે. બસ એટલું જ રાખે એની એના ફોટોગ્રાફમાં બધું, એલું કાઢે જે ડાઘ છે ને એટલું જ રાખે. બસ આવું છે તે સાધના, મોટા મોટું વિઘ્ન છે આ, બહુ મોટું વિઘ્ન. મહારાજ પોતે છેલ્લાના 8ના વર્ષના વાત કરે મહારાજ, કે પોતાનું અવગુણ ના દેખાય એ મોટા મોટું વિઘ્ન છે આ સત્સંગની અંદર. અને તુલસીદાસે પણ એ જ કહ્યું કે જબ હોત પ્રભુ કૃપા તબ સુજત અપના દોષ. લો, આખી કાપે સત્સંગની વાત નથી, તુલસીદાસ મહાન સંત થઈ ગયા એને પણ વાત કરી કે પ્રભુ કૃપા હોય તબ તારે જ પોતાના દોષ દેખાય, ના દેખાય તમે બાજ આઠ બાથેડિયા માર્યા જ કરે અને જઈ જ ના શકે. અંદર કોઈ ખેલ નથી આ, હા એને રસ્તો જ ના જાય, બાજ આમ જ જાયા કરે. અંદર વર છે ને ફોકસ, આપણે આમ કર આમ કરીને અંદર ફોકસ માર દેખાશે. એ કોણ કરે? આમ જ બીજાને દેખાય કરે છે. પહેલામાં પહેલી યોગી આપણને આખી યોગી ગીતામાં આ એક મોટા મોટી સાધની છે. આ બધી અંદર આમ આમ આમ ગમે એમ કહીને છે આ વાત લાવે છે. એમાં સમજો, ગુણ ગ્રહણ કરો, અવગુણ ના લો, એ બધી અંદર વાત આવશે ફરી ફરી. તે બીજી રીતે ત્રીજી રીતે પણ એક જ વાત ધરાવતા રહેશે. એટલે પ્રાર્થના પણ આગળ આપણે જોઈશું આના પર કેટલી વાર સ્વામી વાત કરેલી છે. તો જે આપણે સાધના બનાવી પડે, સાધના બહારના લોકો તમને જે ડૉક્ટરે તમને કહે છે ભાઈ કંઈક થયું હોય તો કે આ રીતે જીવન, આ ખોરાક ખાઓ, આ કામ કરો, આમ કરો, એ સાધના જેવું જ છે ને. પરેજી કહો આ કહો એમાં અહીંયા બનાવે ઇટ્સ એ મસ્ટ. આપણે વધીને આ સ્વરૂપ ઓળખાશે જ નહીં તમે કોણ છે ને શું છે. એટલે પહેલાં પહેલાં બંધ કહીને, જો આપણે બંદૂક નિશાન તાકે છે ને શું કરે છે, એક આ બંધ કરવી પડે, બીજી આ ઝીણી કરીને પછી નિશાન પડે, ખુલ્લી અને પછી આમ ક્યાંય ગોરી જાય અમારે. તેમાં આ પોતાનામાં જ કેન્દ્રિત થવું પડે. આ બધાના અવગુણ દેખાય આંખ શું કહે, એક આંખ બંધ કરો, એક આંખ ઝીણી કરો, એટલે કહેવાનું કે સત્પુરુષમાં જ, બીજે ક્યાંય દેખાવું જ ના જોઈએ તમને. જો ગુણાતન સ્વામી ભગતજી મહારાજ સ્વામીની જીવરી ભગતજી દેહ હર્યો, કોઈ માથા કોઈ 300 સાધુ હતા પણ ભગતજી કોઈ સાથે દ્રષ્ટિ કંઈ જોયું જ નથી, સ્વામી સામે જ નર બસ. એને સ્વામી બીમાર શું કામ છે, બીજાથી ગુણ લીધા છે, ઓલું તો કરો વીણ્યો જ નથી. અને આપણે આમ જ થાય છે, એટલે ખપ જાગશે ને તો આ કરવાનું મન થશે, એ તો આ મન થશે નહીં. અને આવું કરવા લાગે તો ખપ જાગશે, આવું છે ભાવ. આ બે વિરોધ છે. એટલે પહેલાં શું કરવું, અવગુણ લેવું બંધ કરવું, ખપ જગાડવું, બે સાથે સાથે. એટલે આપણે અહીં આવ્યા છે તો સામાન્ય વસ્તુ નહીં, આ પુરુષને જે આપવું છે એ જ લો. આપણે કોઈ દુકાનમાં જઈએ તો આપણે જે વસ્તુ જોઈએ તે જ લઈએ, પણ બોલું બતાવે કે સાહેબ આ તમે લો, આ આ કાપડ નહીં મળે, આ ટોપ છે, બીજા તમે રહેવા દો. એ સામે કહેતા ના, આપણે આપણી રીતે કરીએ. એટલે અહીંયા આપણે આ મોટા જે આપવું છે એ લો. આપણી બધી ગોટાવરી છે, આપણને ખબર નહીં પડે, ઊંધું છતું આપણે માગી લઈશું અને કરશું. એના કરતાં એ જે કહે છે એના પર ધ્યાન આપીએ, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ.

એક લોકની રીત છે કે ઘરની વાત ઘરમાં રાખવી. ઘરમાં કદાચ ગમે તેટલો વિખવાદ થાય, ઝઘડા થાય, મારકૂટ થાય, ગમે તેટલા કદાચ વાસણ પછાડવાનો વારો આવે, પણ પાડોશીને પણ ખબર ના પડવી જોઈએ, કારણ કે ઘરની વાત તો ઘરમાં જ રખાય ને. ઘરમાં ગમે તેટલી આંટી પડી હોય, પણ જ્યારે બહાર કંઈક સોશિયલ ફંક્શન હોય ત્યારે તો આખું કુટુંબ બરાબર સજી મનીને બરાબર આમ કહેવાય હેપી ફેમિલી તરીકે બહાર આવે. બહાર બતાવવાની વાત નથી હોતી, આપણો એક ઇન્ટરનલ પ્રોબ્લેમ હોય છે. ઘરના સભ્ય સિવાય આપણે કોઈને એ વાત કરતા પણ નથી હોતા, છતાં પણ એ જ વાત હરિભક્તો હોશે હોશે ખુલ્લા દિલે સ્વામીશ્રી આગળ કરતા હોય છે. ઘરના જે સૌથી વિકટતમ પ્રશ્ન હોય છે, જેનો ઉકેલ કદાચ ઘરમાંથી પણ શક્ય ના બનતો હોય, એ ઉકેલ એ પ્રશ્ન સ્વામીશ્રી પાસે આવતા હોય છે અને સ્વામીશ્રી પછીનો ઉકેલ આપતા હોય છે. એનું કારણ શું છે? જે વસ્તુ આપણે કદાચ પોતાના ભાઈને પણ વાત ના કરીએ, કદાચ કોઈક સારી પત્ની હોય તો પોતાના સસરાને પણ ના જણાવે, પોતાના પિતાજીને પણ ના જણાવે, પિયરમાં પણ કદાચ પોતાની વાત ના કરે, ઘરમાં ને ઘરમાં રાખે, એ વાત આપણે સ્વામીને વાત કરે. કારણ કે આપણે સૌને વિશ્વાસ છે સ્વામીમાં. સ્વામીમાં આપણે જે સ્વામીએ જે વિશ્વસનીયતા જે ઉત્પન્ન કરી શક્યા છે આપણા બધામાં, અને આપણે સૌને સ્વામીમાં વિશ્વાસ છે, એ વિશ્વસનીયતા કેટલી મોટી વાત છે. આજે સંસ્થાના સંપ્રદાયના લાખો પરિવારની આ એક મરજી છે, વિશ્વસનીયતા, એક નિષ્પક્ષ

0: કોઈ સમાધાન અમને આપી શકે? સ્વામીશ્રી એવા નિષ્પક્ષ પુરુષ છે, એમને કોઈ લૌકિક સ્વાર્થ નથી, આપણું જીવનું હિત કરવું છે, એટલે આપણી જે સૌથી ખાનગી વાત પણ આપણે એમને કરી શકીએ છીએ. હરિભક્તો એમના ઘરના પ્રશ્ન સ્વામીશ્રી આગળ આવીને રજૂ કરતા, અને સ્વામી બાપા જાણે પોતાનું જ કુટુંબ હોય, પોતે જ એને એક સભ્ય હોય, જવાબદાર સભ્ય એમ માનીને એનો ઉકેલ લાવતા હોય છે. સ્વામીશ્રી પાસે આવા જ્યારે ઝઘડાના પ્રશ્નો આવે છે ત્યારે સ્વામીશ્રી એના માટે કલાકો ને કલાકો કાઢ્યા છે. 82 સાલમાં જ્યારે સ્વામીશ્રી પાસે અહીં અટલાદરામાં જ પ્રશ્ન આવ્યો, બાપા સુરતથી અટલાદરા આવ્યા હતા, રાત્રે 9 વાગે ત્યાં પહોંચ્યા, 9 વાગે, અને પછી જમી કરીને બેઠા, એમાં એક કુટુંબ આવ્યું, 10 વાગે સ્વામી બાપા બેઠા રાતના 1 વાગ્યા સુધી, 3 કલાક સળંગ આ એક કુટુંબનું જે કલહલ એ મિટાવવા માટે સ્વામીશ્રી પોતે ત્યાં બેઠા. સ્વામીશ્રી એના પછીના જ મહિનામાં 82માં જ ફેબ્રુઆરીના માસમાં જ સ્વામીશ્રી અંટોલી, ઢોલાર, લાયાપુરા, કરાડી અને પાછા સ્વામી અંટોળી ગયા, કારણ કે ત્યાં 2 ભાઈઓ વચ્ચે એક ઝઘડો ચાલતો હતો. સ્વામીશ્રીને ફરી વાત આવી, આપ બધા જ ગામ પસાર કરીને સ્વામીશ્રી ફરી પાછા અંટોલી આવ્યા. બપોરે ત્યાં 2 વાગી ગયા હતા, પણ 2 થી 2:45 ત્યાં સ્વામીશ્રી ભર બપોરમાં પણ એ હરિભક્તના 2 ભાઈઓના પ્રશ્ન ત્યાં ઉકેલ લાવ્યા. સ્વામી બાપા આવા બપોરનો સમય હોય અને આવું વિચરણ કર્યું હોય, થાક તો લાગે જ, વહેલા ઉઠ્યા હોય, અને બપોરનો સમય પછી તો જમ્યા પછી તારી એક એક પડ જાય લાખની, એવા સંજોગોમાં સ્વામીશ્રીએ આવા બપોરના સમયમાં પણ ભર તાપમાં બીજા કોઈ ઘરનો ત્રીવી તાપ સમાવવા માટે પોતે બેઠા. પહેલા આપણે પ્રસંગ પણ વાત કરી હતી, સાનપુર નજીકના ગામનો પ્રશ્ન હતો, આખા ગામમાં 2 પક્ષ પડી ગયા, 2 જૂથ મારા મળી નહીં પણ ખૂન સુધી પહોંચી ગયા, એટલી જબરજસ્ત આંટી પડી ગઈ, કોઠારી સામે વચ્ચે પડ્યા પણ કોઈ રીતે સમાધાન પડે થયું એમ નહોતું. એટલે પછી એ ગામના 2 પક્ષના જે પ્રતિનિધિઓ હતા એ લોકો ભેગા થઈને સ્વામીશ્રી પાસે આવ્યા. બાપા ગોંડલ હતા, રાત્રે મોડા આવ્યા, જ્ઞાની સ્વામીને ઉઠાડ્યા કે ગમે તેમ કરીને અત્યારે ને અત્યારે બાપાને જગાડો. જ્ઞાની સ્વામી કે પણ 12:15 થઈ ગયા, 12:30 થવા આવ્યા, પણ આજે જો ઉકેલ નહીં આવે તો કાલ સવારે આમાંથી કોઈ એક ખૂટી જશે, એટલી બધી પરાકાષ્ઠે ઝઘડો પહોંચી ગયો. પછી ના છૂટકે સ્વામી બાપાને જાગવું પડ્યું. રાત્રે 12:30 થી 1:30 વાગ્યા સુધી આ ગામના એક વિકટ પ્રશ્ન સ્વામી છે ત્યાં ઉકેલ લાવી શક્યા, જે પ્રશ્ન કદાચ કોર્ટ પણ ના ઉકેલી શકે. 2 ભાઈઓ વચ્ચે અમુક વાર તો 1 દિવાલ માટે, 1 ઇંચ જમીન માટે પણ ઝઘડા એવા આમ એવી હદે પહોંચી જાય કે ના બસ 1 ઇંચ જમીન માટે પણ એને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાઓ, અને એ જમીન જે આખી વેચી નાખે તો પણ કોર્ટના ભાવ ફી પૂરી ના થાય, છતાં પણ એવા વટમાં, ચર્ચા ચર્ચીમાં, દેખાવોમાં લેવાઈ જતા હોય છે હરિભક્તો. એ વખતે સ્વામીશ્રી સમાધાન આપતા હોય છે, પાયમાલીમાંથી સ્વામીશ્રી લોકો નગાડતા હોય છે. એક વિશ્વાસ છે કે સ્વામી બાપા અમને નિષ્પક્ષ રીતે સમાધાન આપી શકશે, એ જાણે આપણા જ ઘરના એક સભ્ય છે. સ્વામીશ્રીનું આ જે સમાધાન છે એ કંઈક પૈસામાં પણ આપણે આંકી નથી શકતા. બહારના જગતમાં તો એના કન્સલ્ટન્ટ્સ હોય છે, એના બધા વેલફેર ઓફિસર હોય છે, કદાચ કંઈક આમ સામાન્ય તમને ગાઈડન્સ આપે, પણ ક્યારેક તો લગ્ન જીવનનો પણ જે પ્રશ્ન આવ્યો હોય એના પણ ઉકેલ સ્વામીશ્રીએ બહુ જ ઉદારતાથી, 2 પક્ષ રાજી થાય એ તો બહુ અઘરું છે, 2 પક્ષને સંતોષ આપે, 1 પક્ષ તો નારા થાય જ કે ના આને વધારે દઈ દીધું, સ્વામી બાપા અન્યાય કર્યો. એ વખતે પણ સ્વામી બાપા બંને પક્ષને રાજી રાખીને ક્યારે કરી શકે કે જ્યારે પોતે જ પોતાના કોઈક સંબંધી હોય, 2 માં એમના માટે સરખા હોય, ત્યારે આવી રીતે સ્વામી ત્યાં હાજર રહી શકે છે અને સમય આવ્યો સમાધાન આપી શકે છે. મહારાજે મધ્યના 6ઠા વચરામૃતમાં એક દ્રષ્ટાંતથી મૈત્રીનું સ્વરૂપ બતાવ્યું છે, પણ એ જે મૈત્રીનું સ્વરૂપ છે અહીંયા જ આપણે વધારે આપણે પણ લગાવી શકીએ એમ છે. મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ પાણીને દૂધની મૈત્રી છે એ મન અને જીવની પણ મૈત્રી છે. મહારાજે દ્રષ્ટાંતથી સમજાવ્યું કે જ્યારે આપણે દૂધ ઉકાળવા માટે મૂકીએ છીએ ત્યારે પહેલાં પાણી બળી જાય છે, કે ના દૂધને મારે બાળવા નથી દેવું, હું પહેલાં બળી જઈશ, એટલે એ વખતે પાણી એ દૂધની સહાય આવી જાય છે, અને દૂધને પણ થાય છે કે પાણી મારા માટે બળી જશે. એટલે પોતે ઉભરાઈને એ અગ્નિ ઓલવા માટે પ્રયત્ન કરે છે કે ના મારા માટે આવ્યો છે તો હું પણ એને બચાવું. એ જે ટાઈમે હાજર રહેવું ને, બાકી દૂધ ને પાણી તો સાથે જ રહે છે, પણ ટાઈમે ઉપયોગમાં આવી જવું, એકબીજાની સહાયમાં આવવું, એ સંબંધી, એ મૈત્રી, એ પ્રીતિનું એક સાચું લક્ષણ છે. સાંઈ બાપા ટાઈમે હાજર થઈ શકે છે અને છે ને લોકમાં આપણે વ્યવહાર કહીએ છીએ. સંબંધી હોય એને બીજું શું કરવાનું હોય? પ્રસંગે પ્રસંગે હાજર રહેવાનું. આમ કદાચ આપણા જે નજીકના કદાચ કોઈ સંબંધી હોય, આપણે કે 365 દિવસ ભેગા ને ભેગા નથી રહેતા, પણ જે પ્રસંગ આવે ત્યારે સાચવી લેવું પડે. હરિભક્ત કહેતા હોય કે સ્વામી પ્રસંગ સાચવી સાચવી લેવો પડે. કોઈ મરણ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ હોય, અથવા કોઈની બર્થડે પાર્ટી હોય, કોઈને કંઈક એનિવર્સરી હોય, કોઈની 12મું 13મું હોય, કોઈનું 6ઠ્ઠું હોય, પછી કોઈક પેલું ખોડો ભરવાનું હોય, એવા જે પણ કંઈક લૌકિક તમારા વ્યવહારિક પ્રશ્ન હોય, પ્રસંગ હોય, એ વખતે જો સાચવી જાય ને તો આખો વર્ષ ભયો ભયો ટાઈમે હાજર રહેવું પડે છે. પણ ટાઈમિંગ ટાઈમિંગ મોસ્ટોને પણ બહુ જાજી જરૂર પડતી હોય, થોડીક જરૂર પડતી હોય છે. આમ બહુ આમ રમાડી દેવો, તમે જમાડી દેવો નહીં, ટાઈમે થોડુંક પણ ઘણું કરી જતું હોય છે. બાકી તો તમે આડા દિવસ પેલો મિત્ર હોય તો હો તારા માટે શું કરે, માથું આપી દો તને, પણ અત્યારે મને માથની જરૂર નથી, મારે 1000 રૂપિયાની જરૂર છે. કારણ તું માગ, કંઈ મોટું માગ ને, 1000 રૂપિયા શું માગે તું? તું માગે તને મારું મારો માથું આપી દો, બીજું શું તને જોઈશ? પણ તારું માથું નથી જોતું ભાઈ સાહેબ, મારે 1000 રૂપિયા જોઈશ. 1000 રૂપિયા ના આપવો હોય ને એટલે માથું આપવા માટે તૈયાર થાય. પણ સમયે જ્યારે જે વસ્તુની જરૂર પડે એ વખતે હાજર રહેવું. આજે સ્વામી બાપા કદાચ બહુ જાજી વાત નથી કરતા, ક્યારેક આમ જે ટાણા જ આશીર્વાદ, એક ધબ્બો, એક આશીર્વાદનો બોલ, એક દ્રષ્ટિ, એક સ્માઈલ, એ કલાકોની કથા વાર્તાને પણ ઘરે જ સારે એમ છે. ખાલી ટાઈમે આમ સ્માઈલ હોય, દ્રષ્ટિ હોય, કેમ છો, આવી ગયા, બસ કેમ થયું, પેલું પટી ગયું ને કામ આપણું, જાઓ મહારાજ સ્વામી રક્ષા કરશે, આવા એક બે વાક્ય હોય પણ એટલું તો બળ આપતા જાય. એ ટાઈમે એ હાજર છે, પ્રસંગે હાજર છે, એનો મહિમા છે. એમ જ્યારે બીજા કદાચ કોઈ ના હાજર હોય, આપણા પોતાના સગા એ જ્યારે હાજર ના હોય, ત્યારે સ્વામીશ્રી આપણા માટે હંમેશા હાજર હોય છે. અને હાજરમાં પણ શું હોય છે, કદાચ સુખમાં તો બધા સાથી હોય, સ્વાર્થનો સંબંધ હોય ત્યારે તો બધા જ હાજર હોય. એક બહુ સુંદર કવિતા ન્યુયોર્ક ટાઈમ્સમાં એકવાર આવેલી, કવિતાનું ટાઇટલ હતું સોલિટ્યુડ, એટલે કે એકાંત. એમાં પ્રથમ બે પંક્તિ એવી હતી, લાફ એન્ડ ધ હોલ વર્લ્ડ લાફ્સ વિથ યુ. ત્યારે તમે હસો છો ત્યારે આખી દુનિયા તમારી સાથે હસશે.
1: લાફ
0: એન્ડ ધ હોલ વર્લ્ડ લાફ્સ વિથ યુ. ક્રાય
1: એન્ડ યુ ક્રાય.
0: તમે જ્યારે રડો છો તમારા આંખના આંસુ રૂછવા માટે કોઈ હાજર નહીં હોય. એમ સુખમાં તો બધા જ તમારી સાથે આવી જાય. તમને કદાચ જ્યારે લોટરી લાગે ત્યારે જાણો કે તમારે કેટલા બધા સગા વધી જાય છે. સુખમાં સાથી ઘણા, દુઃખમાં ના કોઈ, તો એ સંસ્કારે છોડે ના, ગરીબ આંખ્યું રોય રોય. સુખમાં સાથી ઘણા, દુઃખમાં ના કોઈ. એમ સુખમાં તો કદાચ ઘણા બધા હાજર થઈ જાય, પણ સાચા સગા કોણ છે? સાચા સગા વાલા, બધા સગા કઈ વાલા નથી હોતા, અને જે કોઈ વાલા હોય છે કદાચ સગા પણ ના હોય, પણ સાચા સગા વાલા કોણ હોય છે? કે જે ટાઈમે હાજર, અને એમાં દુઃખમાં, દુઃખમાં વધારે જરૂર પડતી હોય છે ને ત્યારે આશ્વાસન. સુખમાં તો કદાચ આપણે સ્વયં આનંદિત છે જ, આપણે શેર બીજા સાથે કરીએ છીએ, પણ દુઃખમાં જ્યારે આપણે કોઈક સથિયારો જોઈએ, આપણે કોઈકનો ટેકો જોઈએ, કોઈનો હાથ જોઈએ, કોઈનો ખભો જોઈએ, કોઈનો ઘોડો જોઈએ, એ વખતે કોણ હાજર થાય છે? આપણો કોઈક સ્વજન હોય, આત્મીયજન હોય, જેને આપણું પોતાનું માન્યું હોય, પરાયું ના માન્યું હોય, એવા ટાણે જે માણસ હાજર થાય એ કામ કરી જાય. એ વખતે જે આમ એ વખતે આપણે જે અંતરમાં જે હૂંફ આપતા જાય એ માણસ પછી આપણા જીવનમાં કાયમ માટે એક આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી શકતા હોય છે. ક્યારેક આપણા પોતાના સંબંધી પણ હાજર ના હોય એવા ટાણે સ્વામીશ્રી પોતે દુઃખના પ્રસંગમાં હાજર રહી શક્યા છે. મહાન સ્વામી એક વાત કરેલી કે આ સંસાર કેવો સ્વાર્થીલો છે. અમદાવાદ એક હરિભક્તની વાત કરી. હરિભક્તના પત્નીને અપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું. હવે જુવાન છોકરો, તાજે લગ્ન કરેલા, પણ એ વખતે ખબર નહીં છોકરી એવી આવી હશે ઘરમાં

છોકરા ના પાડી દીધી કે હું માતાની સેવા નહીં કરું. એટલે ફાધર તો હતા, પતિ તો હતા, પતિ કે વાંધો નહીં હું સેવા કરીશ. એટલે હોસ્પિટલમાં જે પણ કંઈક સેવા કરવાની હોય, ટિફિન લઈ જવાનું હોય, એના પતિ કરે. પછી તો અપેન્ડિક્સનું ઓપરેશન, સામાન્ય ઓપરેશન કહેવાય, એક બે દિવસ મારે તો રજા આપી દીધી. અને બેન તો ઘરે આવે છે, રિક્ષામાં ઘરે આવે છે. માતા પિતા રિક્ષામાં ઘરે આવે છે, ઘરે ગાડી હતી છતાં પણ. અને છોકરાએ તો ત્યાં હોસ્પિટલમાં આવ્યો જ નહોતો, પણ અને માતાના હજી સ્ટિચિસ પણ હજી તોડ્યા નથી. એવા સંજોગોમાં જ્યારે માતા પિતા રિક્ષામાંથી ઉતરે છે, ઘરના પેલા નાકે આવે છે, દરવાજો ખોલે છે, ગેટ ખોલી અને અંદર પ્રવેશે છે, છોકરો જોઈ છે માતા પિતા આવ્યા છે, એને વખતે દરવાજા આગળ જાય છે, ખોલવા માટે નહીં, લોક કરવા માટે. દરવાજા આગળ જઈ લોક કરીને અંદર ઘૂસી જાય છે. પેલા પિતાજી બાણું ખખડાવે છે, અડધો કલાક સુધી બાણું ખખડાવે છે. અંદર પુત્ર અને પુત્રવધુ ખોલતા જ નથી. આ બાજુની માતા રડે, પિતાજી રડે, કરું શું, પોતાનો સગ્ગો દીકરો અંદર ઘરમાં પેસવા દેતો નથી, જાઉં ક્યાં. હોસ્પિટલમાંથી જે આવ્યા છે, માતાના જે ટાંકા પણ જે તોડ્યા નથી, એને એ રિક્ષામાં જેટલા પણ પૈસા હતા ખિસ્સામાં, એ લોકો પાછા જાય છે સીધા ટ્રેન સ્ટેશન. ક્યાં જવું, ક્યાં ઘર છે. યોગી બાબા બોલે ને ગીતામાં, યોગી ગીતામાં, સંત એ જ આપણું ઘર છે. સીધા બાપા પાસે પહોંચ્યા, ગોંડલ હતા બાપા, અને ગોંડલ બીજું કંઈ સૂજે જ નહીં એમ. ટ્રેનમાં મને બધે જ એક જ રટના કે બાપા પાસે પહોંચ, બાપા પાસે પહોંચું, બાપા પાસે પહોંચું. બાપા ઘર પહોંચ્યા અને બાપા સભામાં હતા. બાપા જેવા સભામાંથી આવે ને જે પોખ મૂકી છે પેલા ભાઈએ કે સ્વામી આવું થયું છે. બાપાએ જે હું કહ્યું કે તમે ધરાય ચિંતા કરો, તમે ઘરે આવી ગયા છો. બાપા જે બોલે કે તમે ઘરે આવી ગયો, તમે શું કામ ચિંતા કરો છો, અમે રાખશું. બાપાએ એ લોકોને ઉતારામાં સૂચના, ત્યાં વ્યવસ્થાપક સંતોને સૂચના આપી દીધી કે આ લોકોને આપણે રાખવાના છે, કેટલા દિવસ કેટલું કાંઈ પૂછવાના નહીં. સ્વામી બાપાએ એ હરિભક્તને અને એના પત્નીને બે જણાને જ્યાં સુધી રહેવું હતું ત્યાં સુધી લોકો ગોંડલ રહ્યા. આવી રીતે સ્વામી બાપા દુઃખના પ્રસંગમાં પોતે હાજર રહી શક્યા છે. બંધુ માટે એવો એક શ્લોકમાં ઉક્તિ પણ છે કે જ્યારે સુખ હોય ત્યારે બધા હાજર થાય, પણ સાચો બંધુ કોણ, નોંજનથી વ્યસને શુચ. વ્યસન એટલે દુઃખ, કટોકટી. એવા વખતે જે ન ઉંજનથી, જે તમારો ત્યાગ ન કરે, એ સાચા તમારા બંધુ સમજવા. મતલબી સંબંધ નથી, જે સાચો સંબંધ, જ્યારે ખરેખર આપણે જરૂર પડે. બાકી તો 100 વાર આપણું સાચવ્યું હોય, કદાચ કંઈક આડું પડે એ વખતે પછી ભૂલી જવાય. 100 વર્ષનું જે પણ કંઈ તમારું ઋણ ચૂક માથે પડ્યું હોય, એક ધડાકા બધું ધવાઈ જાય. સ્વામી જરાય એવું નથી કરતા. શાસ્ત્રીજી મહારાજના વખતથી પણ જે પણ કોઈ હરિભક્ત હોય, નાની અલ્પ જેટલી પણ સેવા કરે, બધું જ યાદ રાખે. બાપા ત્યાં ભાયાપુર હતા, એમાં ભાવપાડા, સોરી, અમદાવાદમાં નજીક ત્યાં ગામ જ છે, ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે ત્યાં પધારેલા. એ વખતે પ્રતિષ્ઠાની સભા પૂરી થઈ અને હરિભક્તો લાઇનમાં બધા આવતા હતા દર્શન કરવા માટે. એમાં એક હરિભક્ત સ્વામીના ખોળામાં એક ચિઠ્ઠી મૂકી ગયા. એટલું જ બોલ્યા કે સ્વામી નારાયણભાઈ મિસ્ત્રીની ચિઠ્ઠી છે. હવે નારાયણભાઈ મિસ્ત્રી મૂળ વરસદ ગામના, બહુ જ જૂના આપણા સત્સંગી, બહુ જ પ્રેમી, બહુ જ નિષ્ઠાવાન. પોતે મિસ્ત્રીનો ધંધો કરે અને વર્ષોથી આપણા મંદિરમાં જે જૂના મંદિરો કે હરિમંદિરો થયા છે, એમાં જે સિંહાસનો હોય એનું કોતરણીને બધું પોતે જાતે કરતા. મંદિરમાં આવીને ત્યાં નાની વર્કશોપ હતી ત્યાં ખૂણામાં, ત્યાં પોતે કામ કરતા વર્ષોથી. પણ પછી જ એમને સ્ટ્રોકનો એટેક આવ્યો, પક્ષઘાત થયો, એટલે બંધ થઈ ગયું. માન પોતે ઘરેથી મંદિર ક્યારેક પોતે આવી શકતા હતા, પણ આવી પરિસ્થિતિ થઈ ગઈ. પોતે બહાર તો આમ રાશન કૃષ્ણ માટે પણ ના જઈ શકે. બાપા જ્યારે ખબર પડી કે નારાયણ મિસ્ત્રીની ચિઠ્ઠી છે, આ બાજુ હરિભક્તની લાઈન ચાલે, પણ બાપાથી રહેવાયું નહીં. આમ કોઈ પણ પોતાનું એકદમ પ્રિયતમ હોય અને ચિઠ્ઠી મોકલે તો કેવી આતુરતા હોય. એવી રીતે સ્વામી બાપા આમ ત્યાંને ત્યાં ચિઠ્ઠી આમ ખોલીને વાંચવા માંડ્યા. પણ પેલા ભાઈને લખવો થયો હતો એટલે એમના અક્ષર પણ કેવા હોય બરાબર, આમ બાપા વાંચી ના શકે. સંતને બાજુમાં ખ્યાલ આવી ગયો કે બાપાને ચિઠ્ઠીમાં ઇંતજારી છે, શું લખ્યું છે, શું નથી, કંઈક પ્રશ્ન છે કે મદદ માંગે છે. એટલે બાજુમાં પીરી સ્વામી હતા, એમની ચિઠ્ઠી લેવી હતી. સ્વામી હું વાંચીને તમને પછી એનો સાર તમને કહું છું. પીરી સ્વામી પત્ર વાંચતા હતા, પણ બાપાનું મન હજી ત્યાં જ હતું. આ બાજુ હરિભક્તની લાઈન ચાલે, પણ બાપા ત્યાં જ જોયા કરે કે શું હોય, પત્ર વંચાયું કે નહીં, શું વાત આવી. એમને સંતોષ થયો જ નહીં, પોતે પાછો પત્ર તો લીધો જ હાથમાં. ત્યાં સભા પૂરી થઈ પછી બાપા પોતે જમા માટે પધાર્યા. થાળ આવી ગયો છે, પત્તાના મુકાઈ પણ ગયું છે, બાપા હજી શરૂ કરતા નથી. ઈશ્વરચંદ સ્વામી બોલાવે છે,
તરત પૂછે છે કે આપણે નારાયણ મિસ્ત્રી ખરા ને, એમના ઘરે ટાઈમે ટાઈમે રાશન ને બધું સીધું પહોંચાડ્યું છે કે નહીં, આપણે દવાઓ બધી એમની શું કોણ જાય છે, કેવું રીતે છે? ઈશ્વરચંદ સ્વામી, ઈશ્વરચંદ સ્વામી તો હા તો પાડી દીધી, છતાં પણ આમ પેલો આમ જે રણકાર આવો છે એકદમ કન્વિન્સિંગ, બાપાને પણ ખ્યાલ આવે, એમને પણ ખ્યાલ આવે કે બાપાજી નથી આપ, પ્રતિથી કર જવાબ નથી. એટલે ઈશ્વર સ્વામી કે હું પૂછી આવું કૃષ્ણ સ્વરૂપને. કૃષ્ણ સ્વરૂપ સ્વામી ત્યાં જવાબદારી હતી, એટલે કૃષ્ણ સ્વરૂપ સ્વામી આવ્યા સામે અને બાપાને એકદમ વિશ્વાસપૂર્વક કીધું કે સ્વામી તમે જરાય ચિંતા કરતા નહીં, કે હું જાતે જાઉં છું દર અઠવાડે, જે પણ કે એમની સીધું સામગ્રીની જરૂર પડતી બધું આપું છું, એમની દવા પણ હું જાતે અપાવું છું, અને બધું જ સંતો ત્યાં ધ્યાન રાખતા હોય છે. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા, સ્વામીના આંખમાં આંસુ આવી ગયા, અને આ બધું એકદમ પોતાને વિશ્વાસ બેઠો કે ના, નારાયણબેનની બરાબર ત્યાં જતન થાય છે, સારવાર લેવામાં આવે છે. ત્યાર પછી જ એમને પહેલો કોળિયો મોઢામાં મૂક્યો. આવા પ્રસંગોમાં જે બીજા કદાચ કોઈ ના હોય, પક્ષઘાત એટલે તો તમારું શરીર પણ તમારો સાથ નથી આપતું, એવા વખતે સાચા સ્વજન થઈને સ્વામીશ્રી પોતે હાજર રહે છે. હવે રમણભાઈની પણ વાત કરેલી કે જ્યારે બાપા અમદાવાદ હતા, અને ખાલી આમ આમ ઉલ્લેખ, આમ અછડતો ઉલ્લેખ, આમ બાય પાસિંગ, ખાલી માહિતી જ આપતા કે સ્વામી હવે ડૉક્ટર કહે છે કે સારંગઘાટનું ઓપરેશન કરાવવું પડશે, બસ. કોઈ અપેક્ષા પણ નહીં કે મારી મદદ કરજો, મને કંઈક સંસ્થાપતિ તમે કંઈક આમ ભરણ પોષણ ત્યાં કરજો, કશું જ નહીં. ખાલી આમ મોટા મોટા ફિઝિશિયન હોય, એમડી હોય, એ લોકોને વાત કરે હવે સારંગઘાટનું ઓપરેશન કંઈ મોટું ઓપરેશન ના કહેવાય, પણ ના, કે મારો હરિભક્તને સારામાં સારી સારવાર મળી છે. અને બાજરીને બોલાવીને દરેક જીનીમાં જીની બાબતમાં કે ત્યાં કોણ સાથે રહેશે, એના છોકરા તો છે નહીં, પછી ટિફિન ત્યાં કોણ મોકલશે, પછી પાછા ઘરે આવશે, ઘરે પછી ટિફિન કોણ મોકલશે, એના છોકરાઓ માટે પણ કોણ સેવા કરશે, એ ટુ ઝેડ બધું જ બાપાએ ત્યાં ધ્યાન રાખ્યું. એક નાના હરિભક્તને આવા સંજોગોમાં ઓપરેશન હોય કે માંદગી હોય કે બીમારી હોય, એ વખતે જે હાજર રહેવું, એ વખતે ખરેખર આપને સ્પર્શ જતો હોય, બીમારીમાં તો ખાસ, કારણ કે ત્યારે તને એવું જ લાગે કે આપણા માટે કોઈ જ નથી, ત્યારે ઘર યાદ આવે, કુટુંબ યાદ આવે, આપણે સ્વજનો યાદ આવે, એ વખતે સ્વામીશ્રી પોતે હાજર રહી શકે છે. આપણે માતાના લક્ષણમાં માતા જતન કરે છે, એમાં કેટલાક પ્રસંગ જોયેલા કે સ્વામીશ્રી બીમારીમાં પણ યુવકોને માથું દાબ્યું હોય, રણતી સ્વામીની કેળ દાબી હતી, કોઈકને ઉકાળો આપે, કોઈકને ગરમ પાણી આપે, કોઈકને પાથરણું આપે, એવા ઘણા બધા પ્રસંગ આપણે જોયેલા. પણ સ્વામી બાપા ક્યારેક હોસ્પિટલમાં પણ જવાનું ચૂકતા નથી, કદાચ કોઈ બીમાર હોય, અંતિમ અવસ્થા હોય, ત્યારે પણ પોતે ખાસ દાખલો કરીને પોતાનો કાર્યક્રમ આગો પાછું કરીને ત્યાં હાજર રહેતા હોય છે. સ્વામીશ્રીને જ્યારે ખબર પડી, ભાવનગરના આપણે ચિમનભાઈ પોતે સાસીમાના કોઈ કૃપા કૃપાપાત્ર હરિભક્ત, પણ જ્યારે એમને પણ આમ અંતિમ બીમાર જેવું થઈ ગયું હતું અને મંદિરે પણ આવી શકે એમ નહોતા, એમને તો દર્શનની બહુ આમ તીવ્ર ઈચ્છા હતી, સ્વામીશ્રીએ કીધું સામેથી કે આપણે જઈએ ત્યાં એમને મળવા માટે, બીમાર છે તો. સંતે કીધું કે સ્વામી તો ગામડે રહે છે, ત્યાં કોઈ રસ્તો નથી, મોટર ગાડી પણ જઈ શકે એમ નથી તમારી આવી બીમારીમાં, એટલે હું ચાલીને જઈશ. સ્વામી પરાણે ગયા અને દાદરા ચડીને પણ એ ચિમનભાઈને અંતિમ અવસ્થામાં પણ પોતે આશીર્વાદ આપ્યા. સામાન્ય હરિભક્ત મૂકે, હરિભક્ત બને, હરિભક્તનો નોકર પ્રસંગ વાત કરી હતી, સાંકળીમાં આપણા જે સોમાભાઈ પટેલ છે એમનો નોકર લલ્લુ, એની જ્યારે અંતિમ અવસ્થા આવી ત્યારે બાપા ખાસ એમને મળવા માટે ત્યાં ઘરે જાય છે અને એને માટે પણ બધી ભલામણ કરે છે પ્રભુ સ્વરૂપ સ્વામીને, જે પણ કંઈ જરૂર પડે સીધું સામગ્રી તમે ત્યાં ઘરે પહોંચાડજો. આપણે સંસ્થાનો એક વર્ષો જૂનો એક ડ્રાઈવર રામુ, એ પોતે જ્યારે આણંદ હોસ્પિટલમાં બીમાર હતો તો સ્વામી બાપા એ ડ્રાઈવરને મળવા માટે આણંદ હોસ્પિટલમાં ગયા. એક ડ્રાઈવરને મળવા માટે પણ કોઈ મોટો શેઠ હોય ને તો પણ પોતાના ડ્રાઈવરને મળવા ના જ, પોતાનો ડ્રાઈવર. આ તો સ્વામી બાપાને કેટલા બધા હરિભક્તો છે, પણ મારા હરિભક્તોનો ડ્રાઈવર છે ને એમ માનીને પણ, મંદિરનો ડ્રાઈવર છે, મંદિરનો સ્ટાફનો એક સભ્ય છે, તો પોતાને માટે પણ એટલો જ આદર, ગમે તે થાય તો ત્યાં બધાને પણ આવી રીતે સમયે હોસ્પિટલમાં પણ હાજર થવું. રેખ સાગર સ્વામી પ્રસંગની નોંધ કરી છે ઘેલા કાકાની, બાપા પોતે 89 સાલમાં સાંકળીથી એકદમ ખારા ટેકરા રસ્તા વાળે પોતે ભાટિયાર જાય છે, ત્યાં નજીકનું ગામ છે દક્ષિણનું, એમાં ઘેલા કાકાના ગામે પોતે પધારે છે. હવે આ ઘેલા કાકા તો બહુ જૂના સત્સંગી, એમને પણ અંતિમ અવસ્થા આવી ગઈ હતી, હવે છેલ્લા દિવસો હતા, એમને બહુ એક એમને પણ અંતરમાં એક ઈચ્છા કે સ્વામી બાપા મારી હાજરીમાં મારું પુણ્યકર્મ કરે તો બહુ સારું. સ્વામી બાપાને મનમાં રહ્યું હતું કે આ પ્રસંગે આપણે હાજર રહેવું છે, તો આ ઘેલા કાકાની ઈચ્છા પૂરા કરવા માટે બાપા ખાસ એ દિવસે ત્યાં ગયા. એ વખતે પાછો વરસાદનો સમય અને આખા ગામમાં અને બધા ફળિયામાં અને બધે જ આમ કાદું કાદું થઈ ગયું હતું. સ્વામીશ્રી આમ માન માન ગાડીમાં ત્યાં પહોંચ્યા અને આમ વિનતા વિનતા પોતાના ઘરે ત્યાં પહોંચ્યા. હવે એ વખતે બાપા પહેલી વાર ગામમાં આવતા હતા,

0: બાપાને પણ બહુ જો માંગ ક્યાં બધા
1: યાર બતા તમને કેવા કરશું
0: પણ પહેલા આપણે ઘેલા કાકા ને ત્યાં જઈએ. બાપા ત્યાં પહેલા પહોંચ્યા. ઘેલા કાકા પોતે ત્યાં રાત જોતા હતા. ઘેલા કાકા બિચારા પ્રજ્ઞાચક્ષુ હતા એટલે એમને તો કંઈ દેખાતું નહોતું. બાપા ત્યાં પહોંચ્યા અને તરત માથા ઉપર હાથ મૂક્યો અને બોલ્યા જય સ્વામિનારાયણ ઘેલા કાકા. અને એકદમ પેલા રાજી થઈ ગયા, એકદમ ગડગડા થઈ ગયા, આંખમાં આંસુ આવ્યા. એના એટલે બાપાને કહે છે કે સ્વામી તમે તસ્તી લીધી મારા માટે. પછી કહે છે કે સ્વામી તમે આવ્યા પણ હું તમારું શું સ્વાગત કરું. બાપા પોતે ગડગડા થઈ ગયા કે તમારી ભાવના છે એ જ અમારા મન સ્વાગત છે. સ્વામી છે ત્યાં અમને સાંત્વન આપ્યું છેલ્લી અવસ્થામાં, ત્યાં પુણ્ય કર્યું પણ એમને હાજરીમાં કર્યું, આશ્વાસ આપીને પછી પાછા નીકળી ગયા. કેટલાય પ્રસંગોમાં તો સ્વામી આમ આપણે ધાર્યું ના હોય, સ્વામીથી કોઈ ઈચ્છા ના હોય, છતાં મને આ પહોંચ્યા હોય અને હરિભક્તના મનમાં હોય જ કે અમને ખબર જ હતી કે સ્વામી આવશે જ. કેટલા હરિભક્ત અમે કહ્યું ને કે આપણે કે આમંત્રણ તો આપ્યું, સ્વામી જાતે હાજર થઈ ગયા હોય, એવા પ્રસંગે હાજર થઈ જ ગયા હોય અને હરિભક્ત કે અમારા મનમાં હતું જ કે સ્વામી આવશે જ. એ જે વિશ્વાસ ને કે અમને હતું જ કે સ્વામી આવશે, એ સ્વજન કે પોતાના મનાય હોય ત્યારે પોતે માથે ઊભે રહીને પણ ત્યાં પોતે કામ કરાવી શકે. અગાઉ પ્રસંગ કહે છે કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સારંગપુરમાં કોઠારી હતા, કોઠારી પદે હતા, એ વખતે હકાબાપુના ઘરમાં, ગામમાં જે ઘર છે એમનું, એમ એક દિવાલ તૂટી ગઈ હતી, પડી ગઈ હતી. હકાબાપુ તો હાજર નહીં, એ તો કંઈક મને લાગે શાસ્ત્રીમાંથી કંઈક ફરતા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ એ કોઠારી પદે હોવા છતાં મંદિરમાં બાંધકામ ચાલુ, છતાં પણ હકાબાપુના ઘરમાં જે દિવાલ છે એ માથે ઉભા રહીને પણ દિવાલ પોતે ચણી આપી આવી આત્મીયતા. જાણે પોતાનું જ ઘર હોય, પોતાની દિવાલ હોય, પોતે હાજર પણ નથી હકાબાપુ, છતાં પણ એવા પ્રસંગે પોતે હાજર રહી અને એ કામ પૂરું કરતા હોય છે. આ બીબાઈના પ્રસંગ, આ અંતિમ અવસ્થાના પ્રસંગ, ક્યારેક તો મરણ પછીના પણ પ્રસંગ, આ તો જે આપણે કહે ને વ્યવહાર જે સાચવી લેવો, આ વખતે બધા યાદ રાખીએ કે આ વખતે હાજર હતા. એટલે આ બધા પ્રસંગમાં સંતો પણ હાજર રહેવું પડતું હોય છે. આ બધા લૌકિક વ્યવહારમાં, હરિભક્તના વ્યવહારમાં સંતોને પણ ક્યારેક અડી જતું હોય, બધા રાજી થાય કે સંતો અમારા ઘરે આવી ગયા, આ ટાઈમે સંતો અમારે ત્યાં પ્રસંગ શોભાડી ગયા, પૂર્ણાવતીમાં કોઠારી સ્વામી આવી ગયા, આપણે રાજી થાય. એટલે આવા પ્રસંગો તે સ્વામી આપવાની ખાસ એક ઈચ્છા રહે છે કે આવા પ્રસંગ આપણે સાચવી જ લેવું. અમુક તો કેટલા પ્રસંગો આપણે બહુ જ આમ ઐતિહાસિક છે, આપણે પ્રસંગ આગળ પહેલાં વાત કરી પણ ફરી આપણે યાદ કરીએ. બાપા જ્યારે મોરબીમાં હતા અને એ વખતે રેલ રાત બધું રાહત કરી ચાલતું હતું, બધું નિરીક્ષણ કરતા હતા, આખો દિવસ પોતે બાપા ફર્યા, ખૂબ થાકી ગયા હતા અને મોડી રાત્રે બાપાને સમાચાર મળ્યા, મોડી સાંજે, કે આપણા મણીભાઈ સલાડવાડા પોતે ધામમાં ગયા છે. અને તાત્કાલિક બાપા ત્યાં બધું કામ પતાવી અને નીકળ્યા, સીધા અમદાવાદ આવ્યા. અમદાવાદ રાત્રે 2 વાગે પહોંચ્યા હતા, છતાં પણ બાપાએ આખી રાત માથે લઈ અને અહીંયા ઠીકરિયા પધાર્યા અને ત્યાં આખું જે અગ્નિ સંસ્કારનો પ્રસંગ હતો તે અગ્નિ સંસ્કારના અંતિમ વિધિ પણ કરાવી, નનામીને કાંધ દઈને પણ સ્વામીશ્રી પછી જ નીકળ્યા અહીંયા અટલાદરા આવ્યા. આખી રાતનું જે ટ્રાવેલિંગ, અહીંયા આવ્યા, સ્નાન વિધિ કરી, પૂજાપાઠ કરી અને પછી પોતે ત્યાં જમવા માટે ભેગા થયા. પણ આખી રાત એક હરિભક્તના આપણે આવી તો પોતે હાજર પણ નથી, એ તો ક્યાં હાજર છે, છતાં પણ કે ના મારા હરિભક્ત છે ને, આપણે છેલ્લી ઘડી પણ એમના માટે હાજર રહેવું જ જોઈએ. એવો જ એક ઐતિહાસિક પ્રસંગ છે સીએમ કાકાનો, અહીંના આટલા દરમાં જ પ્રસંગ છે, કેટલા આપ સાક્ષી પણ થયા હશો. બાપાએ જે 14 પાનાનો પત્ર જે રાજેશ સ્વામી ઉપર લખેલો, ડૉક્ટર સ્વામી આના માટે ઘણી વાર વાત કરે છે, એ પત્ર માટે ડૉક્ટર સ્વામી બહુ જ આશ્ચર્ય છે. એટલી ઝીણી ઝીણી ઝીણી બાબતો બાપાએ ત્યાં લખી છે, આપણે લાગે કે જે પોતાનો દીકરો એને પણ ના ઓછું છે. બાપા તો તૈયાર થઈ ગયા હતા કે આપણે 2 દિવસ માટે પણ લંડન જઈ આવે, એક સીએમ કાકાની અંતિમ વિધિ કરવા માટે બાપા તૈયાર થઈ ગયા હતા કે 2 દિવસ માટે આપણે લંડન ત્યાં જઈ આવે. સાંતો પછી સમજાવ્યું કે સ્વામી આ તમારી તબિયત 2 દિવસ થોડું કે લંડન થોડું કે બોમ્બે જવું છે કે જેને પાછા આવી જવાય, એની જ આખી બધી વિધિઓ હોય ને પછી ત્યાં ઠંડીની સિઝન હતી. અને પછી ત્યાં વ્યવસ્થા એવી કરી કે સીએમ કાકાનો જે મૃતદેહ છે એ આપણે અહીંયા અટલાદરા મંગાવો. સ્વામી બાપા તો બીજે હતા, બાપાએ પહેલેથી બધી સૂચના કરી રાખી કે આપણે અટલાદરા આવશું ત્યારે આટલી આટલી બધી વસ્તુ તમે તૈયાર રાખી. એ 14 પાનાની જે વિગતો છે એકદમ સૂક્ષ્મ વિગતો બધી. પહેલાં તો કોઠારી સામે કીધું કે ત્યાં 7:30 વાગે પ્લેન લેન્ડ થવાનું છે એરપોર્ટ ઉપર, તો તમારે બધાએ ત્યાં હાજર રહી અને બધી ગાડીની વ્યવસ્થા કરવાની. જે હરિભક્તો છે એના માટે 4-5 ગાડી હોય, પછી પેટી આવશે, જે મૃતદેહની પેટી હોય શબની, એની એ પેટી માટે તમારે મેટ્રોની જુદી લાંબી મોટી ગાડીની વ્યવસ્થા તમારે કરવાની. અને ત્યાં જે પણ કંઈ અધિકારીઓને મળી કરીને એ પેટી વહેલામાં વહેલી તક એરપોર્ટથી છૂટી અને અહીંયા પાછી મંદિર આવી જાય એવા રોડ, એનું જે રૂટ બધું તમે નક્કી કરી અને કોઈ વચ્ચે અડચણ ના આવે એ તમે વ્યવસ્થા કરવાની. પછી હરિભક્તો માટે જે ગાડીની વ્યવસ્થા છે, પણ એ ગાડી ક્યાં આવે, પહેલાં મંદિરમાં નહીં. આપણને કેટલું આમ સૂક્ષ્મ વિચાર, પહેલાં બધા જ એપીસી છાત્ર લઈ જાય, કારણ કે

ઈ પ્લેનમાંથી ઉતર્યા છે, નાવા ધોવાનું બાકી છે, સામાન છે સાથે. તો પહેલાં લોકો ત્યાં મંદિર એપીસીમાં જાય, એ લોકો ત્યાં નાશે, તો નાવા ધોવાની પણ વ્યવસ્થા કરી રાખી, બાથરૂમ સાફ કરી રાખવા. પછી સામાન ભેગો છે એટલે બાપાએ કહે કે એ લોકોની રૂબરૂમાં, એ લોકોની હાજરીમાં એક રૂમમાં એ લોકો બધાનો સામાન મૂકો, ગોઠવો અને મજબૂત તાળું મારી અને પછી ચાવી લોકોને હાથમાં આપી. એક એક શબ્દ જોયો, એ લોકોની હાજરીમાં એ લોકોનો સામાન ગોઠવો અને પછી મજબૂત તાળું મારી અને ચાવી એ લોકોને હાથમાં મૂકી, અને પછી બે વિશ્વાસપાત્ર એવા યુવકો ગોઠવો આગળ પાછળ થયા નહીં, ત્યાં હાજર રહે અને લોકોને સામાન સાચવે. સામાન એટલી ચિંતા કરતા હોય તો બાપા એમની ચિંતા કેટલી કરતા હશે. પછી કે જે મૃતદેહ આવશે એને રાખો ક્યાં મંદિરમાં, તો અંદર લાવે નહીં બહુ, તો કે જે દરવાજો છે એની બાજુનો એક રૂમ તમારે ગોઠવી રાખી કે ત્યાં હું એને બધી વિધિ કરીશ. પછી અગ્નિ સંસ્કાર ક્યાં કરો કે જ્યાં મોટા સમયમાં આપણે ત્યાં ખેતરમાં આપણે કંઈક સ્થાન ગોતવું અને ખેતર પણ આખું સાફ કરવું, જેથી કરીને બધા હરિભક્તો ત્યાં આવ્યા હોય એ લોકો બેસી શકે, બેસી શકે. અમુક તો વૃદ્ધ હશે એ લોકોને ખુરશી ગોઠવી. પછી આપણે સભા પણ કરવી, શ્રદ્ધાંજલિ સભા. તો કેવા ઠેકાણે મંડપ કરવો, કેટલા હરિભક્તોની બેઠક વ્યવસ્થા કરવી, કેટલી ખુરશી ગોઠવી, માઇક રાખવું, એ ટુ બાથરણું, બધું જ એ ટુ ઝેડ બાપાએ ત્યાં અથવા એટી સુધી બધું ત્યાં સૂચના આપી. અને પછી બાપા છેલ્લે એવું લખે છે, કાં તો મને જેટલું યાદ આવ્યું મેં લખ્યું છે, બાકી તમે બીજી વ્યવસ્થા તમે કરી લેજો તમારી રીતે, આમાં શું બાકી રહ્યું. પણ એ ટુ ઝેડ એક એમ માનીને બાપાએ આવી વિધિ કરી છે. આવા તો બીજા પેલા સૂક્ષ્મ પણ જયારે ખબર પડી કે અમારા કાક બાપા એ વખતે સાઉથ ઇન્ડિયાની યાત્રામાં હતા, વિચરણમાં, બાપા કોઇમ્બતુર સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન ઉપર બાપાને લખ્યા. એક તો એમના ઘરે માણેકભાઈ એમનો દીકરો સાંત્વનનો પત્ર લખ્યો કે બહુ સેવા કરી સાસુમાં, સાસુમાં જે ત્યાં મહારાજની સેવામાં જ બેસાડી દીધા છે. અને બીજો પત્ર ઈશ્વરચંદ સ્વામીને અને સંતો ઉપર અમદાવાદ, કે તમારે આટલા સંતો ત્યાં જવું, આટલી વિધિ કરવી, આટલો નાળિયેર લઈ જાઓ, પછી હાર લઈ જાઓ, જળ લઈ જાઓ, પુષ્પ લઈ જાઓ, કંઠી લઈ જાવે, એટલી બધી સૂક્ષ્મ બાબતો આપણે ત્યાં અમલાલ કાકા માટે પણ લખેલી. એવું જ બીજા અમલાલ કાકા આપણે કલ્યાણ યોજનાવાળા, એકલા પ્રસંગ કીધો ને હીરા માણેકની તોલા કરે તો પણ ઓછું છે, એ અમલાલભાઈ કલ્યાણ યોજનાવાળા માટે પણ અપાએ એવો જ પત્ર લખેલો. આ તો હરિભક્ત નહીં, સારંગપુરની ગૌશાળામાં જે નાગનાથ ભૂતનાથ પાડો એ જ્યારે મરી ગયો, ધામમાં ગયો, તો એ જ્યારે મરી ગયો ત્યારે બાપા એલે હતા, તો બાપાએ એલેથી તપોદન ભગત અને આરોની ભગત એવો પત્ર લખ્યો આશ્વાસનો, કે આ ભૂતનાથ પાડો હતો, મહારાજ સાહેબ બહુ સેવા કરી, એને ઇનામ પ્રાપ્ત કરેલું, પણ હવે તમારા આપણો સંબંધ આવ્યો છે મંદિરમાં, મારા ઠાકુરની સેવા કરી છે, હવે એ પણ અક્ષરધામમાં બેસી ગયો, હવે આપણે બહુ ખરખરો કરવા નહીં, આ તો મરણા જણા સંસાર છે. બાપા ઉપદેશ આપ્યો, ભૂતનાથ પાડો ધામમાં જાય છે તો પણ બાપા એલેથી એક પત્ર લખી શકે છે. આ બાપાનો એક આત્મીયતા. બાપા 90 સામે લંડન હતા, અને એ વખતે બુકડિયાના એક જયકૃષ્ણભાઈ, બાપા એમના સંબંધની સાથે કંઈક વાત થાય છે, શું હશે, અથવા જયકૃષ્ણભાઈ કંઈક સંકલ્પ હશે, જયકૃષ્ણભાઈ પોતે ધામમાં જાય છે તો અંતિમ વિધિ કરવા માટે બાપા લંડનમાં હતા, તો ખાસ સેમેટ્રીમાં જઈ અને સેમેટ્રીમાં ત્યાં પધરામણી કરી, ત્યાં પણ આપણે વેદોક્ત વિધિ કરી અને બાપા પોતે ચાંપ લાવે છે સેમેટ્રીમાં, પેલું જે હોય ને પેલું અંદર, પછી લઈ જાય ને તે ભઠ્ઠીમાં પછી બાળી નાખે, એમ બાપાએ પોતે ત્યાં પરદેશની ભૂમિમાં ત્યાં વિધિ કરાવી અને ચાંપ દાબીને અંતિમ સંસ્કાર બાપાએ ત્યાં પણ કરાવ્યા. આ અંતિમ પ્રસંગના પણ કેટલાક પ્રસંગો સામે પછી હાજર રહ્યા હોય. બીજો એક પ્રસંગ છે, એ પણ બહુ ટચિંગ પ્રસંગ છે. બાપા પોતે મુંબઈમાં હતા અને એ વખતે આપણે દોલતભાઈ બહુ જ નિષ્ઠાવાન હરિભક્ત સત્સંગી, બહુ જ સમજણવાળા કથાવાળા, ખૂબ જ ઇશ્કી, પણ પાછળની ઉંમરમાં બિચારાને બહુ માથે આપત્તિ આવી. એમના જુવાન જોત દીકરા અને દીકરી બે જણા અકસ્માતમાં પોતે મરી ગયા, ધામમાં ગયા, અને એમને તો બહુ આઘાત લાગ્યો હતો, માનસિક રીતે પણ બહુ જ આમ ભાંગી પડેલા. પણ એમને પછી બીજો એક રોગ પણ લાગુ પડી ગયો, દિવસે દિવસે શરીર લેવાતું ગયું, બરાબર કંઈ મન ક્યાંય બેસે નહીં, સંપૂર્ણ પરવશ થઈ ગયા, હાથ પગ પણ હલાવી શકે, આમ પાણી પણ પોતે ના પી શકે, એટલા બધા બધા અશક્ત થઈ ગયા, અંતિમ અવસ્થા જેવું થઈ ગયું. અને એવામાં એમના અચાનક લંગ ફેલિયર થયું, ફેફસા જ નિષ્ક્રિય બની ગયા, કામ જ ના કરે, એટલે તાત્કાલિક પછી એમને જે પણ કંઈ સંબંધી હતા એમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. અને આખો દિવસ એમના પોતે ભગવાનનું રટન જ કરે, સ્મરણ જ કરે, બીજો કંઈ અવયવ ચાલે જ નહીં, હાથ પગ બીજું કંઈ બોલી પણ ના શકે, ખાલી આંખ સિવાય બીજી કોઈ એમની શરીરની કંઈક આપ લાંગો કામ ના કરે, આંખથી પોતે વાત કરે, આંખની પોતે ઈશારાથી સમજાવે. આવા સંજોગોમાં સ્વામીજીને ખબર પડી કે દોલતભાઈની આવી પરિસ્થિતિ થઈ છે. સ્વામી બાપાએ આદેશ આપી છે સંતોને, તમારે સંભાળ લેવાની છે, રોજ રોજ તમારે સંતોએ ત્યાં જઈ અમને ભૂમ કરીને પ્રાર્થના કરવાની. અને જ્યારે જ્યારે સંતો સંતોમાં નોંધ કરતા કે જ્યારે જ્યારે સંતો ત્યાં જાય અને દોલતપાને જોઈ ત્યારે એમની દિવાળી સામે એક બાપાની મૂર્તિ એમને રાખેલી.

એની સામે જોયા કરે અને એમ કઈ રટન કરતો હોય મનમાં, મંત્ર જાપ કરતો હોય, બાપાનું સ્મરણ કરતો હોય, એવી રીતે છેલ્લા દિવસો પછી વિતાવતા હતા. સ્વામી બાપાએ ગોંડલમાં ખબર પડી કે હવે તો અંતિમ લંગ્સ ફેલિયર પણ થઈ ગયું, અંતિમ અવસ્થા થઈ જ ગઈ છે. બાપાએ કીધું કે હું તો આવું છું. બાપાએ તાત્કાલિક ગોંડલથી રાજકોટ પ્લેનમાં બેસી અને રાતોરાત પોતે બોમ્બે પહોંચે છે. બોમ્બે મંદિર નથી જતા દાદર, નહીં સીધા એરપોર્ટથી ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચે છે. દરોજભાઈ વખતે રેસ્પિરેટર ઉપર હોય છે અને ખરેખર આમ છેડા શ્વાસ પોતે લઈ રહ્યા હતા. બાપા ત્યાં પહોંચે છે મોડી રાત્રે. બાપા અંદર જાય છે, જયસાણ કહે છે અને પલંગોર બાજુ બેસી જાય છે. પલંગોર બેસી ગયા, દોલતભાઈ તો એકદમ આનંદ આનંદ થઈ ગયા, આંખમાં પણ આનંદ એ દેખાતો હતો. સાંઈ બાપા ત્યાં બાજુમાં બેઠા, બહુ કહેવાની પણ જરૂર નથી, બાપાને પણ કંઈ બોલવા જરૂર નથી, દોલતભાઈ તો કંઈ બોલી શકતા નહોતા. પણ આંખનું જે મિલન થયું, જે આંખનો સંવાદ, નીરવ સંવાદ આપણે જે કહીએ છીએ, એ વાર્તાલાપમાં દોલતભાઈને બધી શાંતિ થઈ ગઈ. બાપા છેલ્લે એટલું જ બોલ્યા કે હવે મહારાજ ધામમાં લઈ જશે તો મહારાજની હજુરમાં બેસી જાઓ, મહારાજની હજુરમાં બેસી જાઓ. એ બાપાએ છેલ્લી આજ્ઞા કરી એ જ રાત્રે 12:15 વાગે દોલતભાઈ પોતે ધામમાં જતા રહ્યા. બાપાએ નીકળતા પહેલાં ધૂન પણ કરાવી હતી, સંતો પાસે કીર્તન પણ ગવડાવ્યું હતું, અભિષેક પણ કરાવ્યો હતો અને બાપાએ ત્યાં મંત્રનું જે પુષ્પ છે એ પણ બાપાને આપેલું. 35 મિનિટ બાપા ત્યાં રહ્યા હતા. બાપા જ્યાં વિદાય થયા એ જ રાત્રે 12:15 વાગે દોલત કાકા પોતે ધામમાં ગયા. આવા છેલ્લા પ્રસંગમાં સ્વામીશ્રી હાજર રહ્યા. સંતોના પણ ક્યારેક આવા પ્રસંગમાં બાબા હાજર રહ્યા છે. સંત સ્વામી જ્યારે ધામમાં ગયા, જોડીનો ઉત્સવ હતો 14 જાન્યુઆરી, એને આગલે દિવસે જ 93 એ વખતે બધા નવા નવા પાર્ષદ દીક્ષા લઈને ત્યાં હાજર હતા સારંગપુરમાં. અમે તો નીકળી પણ ગયા હતા જોડી માગવા માટે અને અચાનક સમાચાર આવ્યા કે સંત સ્વામી પોતે ધામમાં ગયા છે. ચાલુ ટ્રેનમાંથી ઉતરી સામેના પટ્ટે જઈ અને એ જ ટ્રેનમાં પાછા અમે વાર્તા આવ્યા. એ વખતે બાપાએ તો વિધિ પણ શરૂ પણ કરી નાખી હતી. બાપાને ખાસ ઈચ્છા હતી કે આ તો આમ જોડી ઉત્સવ હોય એટલે મોટા મોટા શહેરમાં કરવાનો હોય, પણ બાપાએ કોલ આપેલો કે યોગી શતાબ્દી પછી તમે ધામમાં લઈ જશો. બાપા ત્યાં સુધી રાખ્યા એમને અને યોગી શતાબ્દી પછી જે પણ કંઈક પેલા થોડુંક વિચરણ હતું એ પતાવીને બાપા સીધા જ 11-12 તારીખે સારંગપુર આવી ગયા અને 13 સવારે સંતાઈ પોતે ધામમાં ગયા. અને બાપાએ બધી જ વિધિ જાતે કરાવી. ત્યાં સમવંડામાં પણ બાપાએ ત્યાં પંચામૃતિ સ્નાન કરાવ્યું, ત્યાં પાલખીમાં બેસાડ્યા, કંઠી પહેરાવી, બધું જે પણ વિધિ કરવાની હોય. અને બાપા જાતે કાંધમાં પાલખી ધરી અને પ્રદિક્ષિણા બાપા મંદિરની 5 કરી અને ત્યાં ત્યાં જે વાડી છે આપણી ત્યાં પણ ત્યાં અગ્નિ સંસ્કાર બાપાએ ત્યાં કરાવ્યો. હમણાં જ 2-3 વર્ષ પહેલાં જ સંતપ્રિય સ્વામી જ્યારે ધામમાં ગયા નડિયાદના કોઠારી, એમણે પણ બિચારાના એક્સિડન્ટમાં પોતે ધામમાં ગયા, તો એ વખતે પણ સ્વામી બાપા ત્યાં અંતિમ વિધિમાં પધારેલા અને એમના પણ છેલ્લા સંસ્કારમાં બાપાએ એમને જાતે જ કરેલા. આવી રીતે સ્વામી બાપા અંતિમ સંજોગોમાં પણ પોતે હાજર રહી અને એ પ્રસંગ શોભાડતા હોય છે. ફક્ત દુઃખદ પ્રસંગમાં નહીં, સ્વામી એવા સારા પ્રસંગમાં પણ પોતે હાજર રહી શકે છે. આપણે લગ્નના પ્રસંગો તો ઘણા બધા જોયા કે બાપા પોતે જાતે લગ્ન કરાવ્યા હોય, એ પિતાના લક્ષણ આપણે જોયું. પણ ક્યારેક એક સંબંધી તરીકે એક કોઈક જાનમાં કોઈક આવ્યો હોય અને કંકોત્રી મોકલી, તો એ વખતે પણ બાપા પ્રસંગને શોભાડવા માટે લગ્ન પણ હાજર રહી શકે છે. આપણે અહીં વિનુ કાકા છે મંડાળાવાળા, એમના જે બે ભાઈઓ જોડિયા ભાઈઓ, એક તો જયંતિબાઈ, બીજા જગદીશભાઈ, વિનુભાઈની ઈચ્છા કે બાપા એ વખતે આ પ્રસંગમાં હાજર રહે. જગદીશભાઈના લગ્ન હતા. બાપાને પત્ર લખ્યો, બાપા તમે આશીર્વાદ આપો, આશીર્વાદ આપવા માટે તમે પધારો. આવી એમને એક સાણી ખાલી જણાવ્યું કે આ વખતે પ્રસંગ છે, તમને કંકુતિએ મોકલે છે, તમે જો આશીર્વાદ આપવા માટે પધારો તો ઠીક. અરે પત્ર તો સેવક સંત ઉપર ગયો તરત, એટલે સેવક સંત તરત ના જ લખી દેવાની, ના જ પાડવાની, તો બાપા ક્યાં બધા પહોંચી વળે, બાપા તો ક્યાંય ક્યાં ફરતા હોય. એટલે એમને તો એમની રીતે જવાબ દીધું કે સ્વામી બાપાનો કાર્યક્રમ વ્યસ્ત છે, પહોંચી શકે નહીં, માટે રાજી રહેજો, આશીર્વાદ છે. અને બાપાને ખાલી પત્ર ખાલી સહી જ કર્યો નથી, શાસ્ત્રીનારાયણ સ્વરૂપદાસના આશીર્વાદ સજેશન એટલું જ લખવાનું હતું. પણ બાપાનું મન ચાલે, બાપાએ કીધું કે જરૂર આવશું, ઊભા ઊભા પણ આવી જશું, ઊભા ઊભા પણ અમે આવી જશું. બાપા ઊભા ઊભા નહીં, આવીને બેઠા. બાપા ત્યાં પહોંચ્યા અને બરાબર સામનો સમય હતો 6 વાગ્યાનો. ત્યાં લગ્ન માટે બગી તૈયાર કરેલી, બાપા કીધું કે ઊભા ઊભા આવીશ, બાપા બગીમાં બેસી ગયા. આ જે પેલો ધ્યાનની જે પેલો વડઘોડો હોય વરરાજાનો, એમાં જ બાપા પોતે બાજુમાં બેસી ગયા, હાથમાં ઠાકોરજી અને આખા વડઘોડો પોતે નગર યાત્રા બની ગઈ, શોભાયાત્રા. અને એમાં બાપા આખા ગામમાં જગદીશભાઈ સાથે બેઠા અને બધે ફેરવ્યા. બાપા કે જો તારા ધ્યાનમાં અમે આવી ગયા. ત્યાર પછી સ્વામી
એ મંડાળા ગામમાં પોતે રહ્યા, આરતી કરી, સભા કરી અને પધરામણી દોડ ચાલ્યો. અંધારું થઈ ગયું, બેટરી લાઇટમાં બાપાએ પધરામણી ચાલુ રાખી, કાદો કિચનમાં પધરામણી કરી અને ખૂંતા ખૂંતા છેક 12 વાગ્યા સુધી પધરામણી કરી. બાપાએ કીધું કે ઉભા ઉભા તારા પ્રસંગમાં આવી જશું, પણ બીજા કેટલા બધા ઘરમાં બાપા ત્યાં ઉભા ઉભા પણ જતા રહ્યા. આવી રીતે આવા સારા પ્રસંગમાં પણ ક્યારેક બાપા હાજર પોતે રહી છે. અહીંયા દિલીપભાઈનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ. બાપાએ આગલી રાત્રે એમના ઘરમાં પણ પોતે આવીને રહ્યા, એમના લગ્ન પ્રસંગને શોભાડવા માટે. માતુજીતા હતા જ નહીં, એમના 4 દીકરામાંથી એમને બહુ જ મંગાતો કે નાના તો આપણે પરણાવવું છે, એમને સાદું થવાની ઈચ્છા. બાપા કે ના, કે તને માતા પિતાની ઈચ્છા છે તો તમને પરણાવવું છે. હવે એમના મધર તો મોટા ભાઈ સાથે બીકે સાથે લંડન, તો હવે આ બાજુ લગ્ન બાપાએ લઈ લીધા. તો કે એના મધર કે હું તો નહીં આવું, કારણ કે બાપા ત્યાં ટૂંક સમય જવાના હતા CFI માટે. એટલે કે હું નહીં આવતો, કે જેના માટે લગ્ન કરે એના માં જ નથી. બાપા કે હું આવીશ. અને બાપા એ વખતે પ્રસંગ શોભાડવા માટે એમના ઘરમાં રહ્યા. આગલી રાત એમના ઘરમાં રહ્યા, આવા પ્રસંગ પોતે એક સ્વજન તરીકે હાજર રહી શકે છે. પરેશભાઈ ત્રિવેદીને આપણે પ્રસંગની વાત સાંભળી હતી, સુધી તેને પ્રસંગમાં સ્વામીશ્રી બાપા એમને ત્યાં પરદેશ લઈ જાય છે. બાપા લંડન, પેલો લેસ્ટર, મૂંઝવણ થઈ કે બધા મારા ફેમિલી બધા તો દેશમાં છે, મારું કોઈ છે નહીં. તો લંડન બાપા 2 કલાકની જર્ની કરીને 30 ગાડી સાથે આમ જાણે આખી જાન આવી હોય એવી રીતે એમના પ્રસંગ પોતે હાજર રહ્યા. અને કીધું, હાથ પકડીને કીધું કે એવું ના માનતો કે વિષ્ણુભાઈ નથી આવ્યા. વિષ્ણુભાઈ આવી ગયા, એમના પિતાજી આવી ગયા. એમ કહીને સ્વામી બાપા એમના લગ્ન પ્રસંગ પણ હાજર રહ્યા. પેલા જીતુ મલાવીનો પ્રસંગ આપણે જાણ્યો હતો, એમની ઈચ્છા હતી કે બાપાને હું હેલિકોપ્ટર મોકલું, મારા પ્રસંગમાં તમે હાજર રહ્યો. બાપાએ કે એવું કંઈ શક્ય નહીં બને, બાપાએ સંતોને મોકલ્યા અને પ્રસાદ અડદેણો પ્રસાદ પણ મોકલ્યો અને ભેટ પણ મોકલી, અક્ષપુષ્પ મારાની મૂર્તિ. એવી રીતે પણ બાપા ત્યાં હાજર રહ્યા. આ સિવાયના કેટલા બીજા પ્રસંગો પણ છે કે જ્યાં સ્વામી બાપા હાજર રહ્યા હોય. આપણા સંસ્થાના જે સેક્રેટરી કહેવાય હરીશભાઈ દવે, એમને જ્યારે સુપુત્રને જનોઈને વિધિ હતી ચિંતનની, એ વખતે ત્યાં આણંદમાં વિધિ હતી, તો સ્વામી બાપા ખાસ અહીંયા વડોદરા હતા. એક દિવસ માટે, ખાલી એક પ્રસંગ શોભાડવા માટે બાપા વડોદરાથી છેટ આણંદ જાય છે. આપણા હરીશભાઈના દીકરાની આ જનોઈની જે વિધિ હતી એ પ્રસંગને શોભાડવા માટે. કદાચ કોઈક 92 માણસ હોય છતાં પણ એનો પ્રસંગ પણ શોભાડી દે. પાંડુરંગ દાદાની જ્યારે આમંત્રણ આવ્યું કે પરાગમાં પ્રયાગમાં અમારો એક ફંક્શન છે, તમે ખાસ તમારે પધારવાનું છે, એ વખતે 86 સાલ બાપાને ગોલ બ્લેડર ઓપરેશન કરવાનું હતું, નક્કી થઈ ગયું. તો ડૉક્ટરે પણ કીધું કે તમે જલ્દીમાં પહેલામાં રીતે ક્યાં કરાવી લો, પણ બાપાએ બધું જ ઠેલ્યું, કારણ કે આમંત્રણ આવ્યું હતું. પાંડુરંગ દાદાજીનો આ પ્રસંગ એમને ત્યાં શોભાડ્યો. આજે હાજર રહેવું ને એ એક બહુ જ ઊંડી બાબત છે. કદાચ પોતાનો કાર્યક્રમ આગો પાછો કરીને જે માણસ માટે હાજર રહેવું, સાંઈ બાપાએ ગઈકાલે વાત સાંભળી કે એમના માટે તો આખું બ્રહ્માંડ પોતાનું ઘર છે. બાપાએ કીધું કે આખી અમેરિકા આખું મારું ઘર છે, દુનિયા મારું ઘર છે, અનંત કોટી બ્રહ્માંડ અમારું ઘર છે. પોતે સાક્ષાત અક્ષરબ્રહ્મ છે, અણુઅણુમાં પોતે વ્યાપક છે. એ પ્રમુખ સાંઈ મહારાજ જે કહે છે કે આખું બ્રહ્માંડ અમારું ઘર છે, એ હકીકતમાં પોતાનું ઘર શું માને છે, પોતે કેવી રીતે હાજર રહી શકે છે? વિદ્યાનગર છાત્રાલયમાં બાપા ત્યાં હાજર હતા. એ વખતે ભોજન દરમિયાન બધા છાત્રો જાતે રજૂઆત કરે, એમાં મુકેશ થાંકી બાપાનો એક હેતપ્રીતથી જોડાયેલો યુવક, એ પોતે કવિતાઓ બધી બનાવ્યા કરે. એટલે બાપા આગળ એક અથવા કટાક્ષમાં એક કવિતા બનાવી, એક શેર, અને બાપા આગળ રજૂ કરી. અને ભાવાર્થ શું હતો? બાપાને ઠપકો આપે છે પોતે, આ મુકેશ થાંકી બાપાને ઠપકો આપે છે. ઠપકામાં શું? બાપાને કે બાપા તમે બહુ જ ખોટું કર્યું, કે આવું કરાય જ નહીં, તમે આવું કરશો તો બીજા શું કરશે પછી, તમે મારીની આજ્ઞા તમે લોપી. બધા સંતોન થાય કે આ ઠપકો આપવા મારે બાપાને, કે આવું તો કંઈક કહેવાય બાપાને. અમે કે બાપા તમારાથી તો આવું આમ તમે મારાની આજ્ઞા લોપો તો પછી અમારો તો કામ છૂટો દોર થઈ ગયા. મારે જે સ્પષ્ટ શિક્ષા પછી મને લખ્યું છે કે આવું તો કરાય જ નહીં. બધાને થાય કે આ શું બોલે છે, કઈ આજ્ઞા લોવી બાપાએ? એટલે પછી મુકેશ થાંકી કે સ્વામી બાપા, શિક્ષાપત્રીમાં મહારાજે સ્પષ્ટ લખ્યું છે કે માલિકને પૂછ્યા વગર કોઈના ઘરમાં પ્રવેશ થાય જ નહીં, તો તમે મને પૂછ્યા વગર મારા હૃદયમાં કેમ ઘૂસી ગયા? આવું બાપાને આમ કટાક્ષમાં કહેશ કે મને પૂછ્યા વગર મારા હૃદયમાં તમે કેમ ઘૂસી ગયા? એ વખતે બાપા જે માર્મિક વચન બોલે છે, બાપા કે ઘરમાં પૂછવું ના પડે, ઘરમાં પૂછવું પડે કે આવું મને આમંત્રણ આપો, મારા હાથ તોરા કરો પછી અંદર આવો. પોતાનું ઘર મનાયું હોય તો પછી એમ પૂછવું ના પડે. એમ બાપા પોતાનું ઘર શું માને છે? આપણું હૃદય. હરિભક્તોનું જે હૃદય છે એ એમના મન ઘર છે, તે હાજર જ છે ને. હકીકતમાં પોતે આપણા અંતરાત્મા છે. આપણા આત્મામાં ગણેશ સ્વામી વાત કરી કે જો હું મારી શક્તિ ખેંચી લઉં આખું બ્રહ્માંડ ગંડાઈ ઉઠે.
આપણે જે પણ કંઈ હાલે છે, બોલે છે, ચાલે છે, આપણા આત્મામાં મહારાજનો સ્વામીનો વાસ છે, મહારાજનો વાસ છે, ત્યારે તો આપણે રહી શકીએ છીએ. મહારાજે વાત કરી પ્રથમ 27માં, આખા બ્રહ્માંડમાં જે પણ કંઈ જીવો છે એલો આંખમાં જે પ્રકાશ થાય છે, હાથ પગમાં જે પ્રકાશ થાય છે, એ જે શક્તિ કોણ પ્રેરે છે? આવા સંત એ પોતે સમગ્ર જગતના આધારરૂપ છે. તો આપણા હકીકતમાં અંતરાત્મા તાત્વિક રીતે પણ સ્વામી અપ જ છે. આપણે કહીએ છીએ આપણું સ્વરૂપ છે એ આપણો આત્મા છે, તો એ તો આ જો ખરી આત્મીયતા. આત્મીયતાના આપણે પ્રસંગો કાલે જોવાના છે, પણ આત્મીયતા એટલે હકીકતમાં અંતરાત્મા આ છે પોતે, એ જ સાચા આપણા આત્મીયજન બની શકે. બાકી આત્મીયતા આપણે ઘણા બધા બોર્ડ લગાવીએ, નામ કરીને ઉત્સવ કરીએ, એ સાચી આત્મીયતા નથી. આત્મીયતા કોણ બની, આત્મીય કોણ બની શકે? જે હકીકતમાં આપણો અંતરાત્મા છે એ સાંઈ બાપા છે. પોતે પાછા કહે છે કે હું તમારા હૃદયમાં રહેલો છું, એ મારું ઘર છે. બાપા 89 સાલમાં હુબલી હતા. હુબલી એક કર્ણાટકનું એક નાનું શહેર છે. એમાં સ્વામી ત્યાં હતા. એમાં ત્યાં દેશપાંડે નગરમાં વિઠ્ઠલભાઈના ઘરે બાપા ઉકાળા પાણી કરી રહ્યા હતા. અને એ વખતે અતુલ મહેતા બાપા આગળ આવીને એક વાત કરે છે, આવો જ પ્રશ્ન પૂછે છે બાપાને કે બાપા આપ લોકોના અંતરમાં કેવી રીતે રાજ કરો છો? પ્રશ્ન બધાને થાય છે ને કે આપ લોકોના અંતરમાં કોઈ પ્રશ્ન જોડાઈ દીધો. બાપા કે હું ક્યાં રાજા છું કે રાજ કરો? રાજ તો રાજા કરે, હું ક્યાં, હું તો સાધુ છું. એમ કહીને બાપા પ્રશ્ન જોડાઈ દીધો. પછી ધીમે બાપા બોલ્યા કે બાપા શું પૂછે પછી કે તારા અંતરમાં કેવી રીતે બેઠો હું, તારા અંતરમાં હું કેવી રીતે બેઠો ઈ કે ઈકો, તારા હૃદયમાં હું કેવી રીતે પેઠી બેસી ગયો? ત્યારે આમ પેલા અતુલ કહે છે કે બાપા મને ખબર જ નથી, મને ખબર નથી કે તમે કેવી રીતે બેસી ગયા. બાપા કે ખબર ના પડે બેસી જાય ને એનું નામ રાજા કહેવાય. અને રાજામાં આપણા બાપા તો હૃદય સમ્રાટ છે, સાચા સૈન્યશાલમ એ કહેવાય. સૈન્યશાલમ પેલું નાટક હતું ને, એમાં પંક્તિ આવતી કે સાચા સૈન્યશાલમ કોને કહેવાય? જો દિલ પર રાજ કરે. આપણા દિલમાં જે રાજ કરે ત્યાં કોઈ શસ્ત્રની જરૂર નથી, ત્યાં કોઈ બુદ્ધિની પણ ત્યાં જરૂર નથી, બુદ્ધિ કામ પણ નથી આવતી. એ વખતે જે શુદ્ધ પ્રેમ છે, એ જે શુદ્ધ લગ્ની છે, એ જ ત્યાં કામ કરે છે. સ્વામી બાપા કહે છે કે તમારા હૃદયમાં તમને ખબર પણ નથી હું અંદર ઘૂસી ગયો, એ મારું મેં ઘર કરી લીધું છે. પ્રિયદર્શન સ્વામી એમની એક રચનામાં આ નોંધ્યું છે કે બાપાના કામણ કેવા છે,

0: પીરસવાની ભાવના કેવી છે કે બાપાએ આપણે એવી એક મદિરા એવું આપણે દારૂ પીવડાવી દીધો છે ને, બધા આપણે ગાંડા ગયેલા થઈ ગયા છે, એવો નશો ચડાવ્યો છે, વ્યસની થઈ ગયા છે આપણે, એ ઉતરતો જ નથી. અને કોણ જાણે કેમ સૂજે ના કહી એવું બાપાએ કીધા કામણ કર્યા છે. એમ બીજા એક કવિ પણ લખ્યું છે કે નજરુમાં ઓળ ઘોડે કીધા, આપણે નજર પાસમાં એવું લઈ લીધા છે ને, એમ ખાલી તે ખાલી નજરું બાપા આમ ખાલી આમ દ્રષ્ટિ ફેંકી હોય, આમ ઇન્ટેન્શનલી પણ નહીં, આમ ખાલી આમ આમ ખાલી આ આમ ફ્લીટિંગ ફ્લેશિંગ ગ્લાન્સ હોય, પણ એવામાં પણ આપણે એવા સહેજમાં ને સહેજમાં બંધાણી પ્રીત કીધા હેત વાલના કમાલ, આમ સહેજમાં ને સહેજમાં બંધાણી પ્રીત અને એવા હેતના પોતે કમાલ કરી જાય છે. આપણે મને ખબર પણ ના પડે બાપા બોલ્યા કે ખબર ના પડે અંદર બેસી જાય, એનું નામ રાજા કહેવાય. બાપા આપણા બધાના હૃદય સમ્રાટ છે, એ રીતે પણ બાપા હંમેશા આપણા માટે હાજર છે. એમાં આ તો આધ્યાત્મિક સંબંધ છે ને, આધ્યાત્મિક સંબંધ જ્યાં હોય ત્યાં પછી કંઈક આવા સ્થૂળ સંબંધની જરૂર નથી હોતી. અમુક સંબંધ કેવા હોય કે તમારે હાથ પકડવો પડે તો જ સંતોષ થાય કે ના તમારી બાજુમાં જ છે, તો જ ખબર પડે. અમુક થોડેક વધારે સુદૃઢ સંબંધ હોય તો કદાચ આંખથી ચાલે, આંખથી પણ મળી લેવાય. થોડોક વધારે અંતરનો સંબંધ થયો હોય તો દૂર હોય પણ આમ દૂર બેઠા હોય પણ આંખી મળે કે એટલે કંઈ આપણે ઓછો આ ટાઈમે બસ તું મને મળી લેજે, આ તો તારા પર રિસાઈ ગયો છું, તારે હવે મને નહીં મળતો, આ તો આમ છું એમ કે બહુ રાજી છું, પેલી મળી ગઈ ગિફ્ટ, તારો પત્ર મળી ગયો, આંખથી પણ વાત થાય. અમુક વાર કદાચ પત્રોથી પણ વાત થાય, બાપાના પત્રોની વાત આપણે આવતીકાલે કરવાના છે. પણ જે આધ્યાત્મિક સંબંધ છે, હાર્ટ ટુ હાર્ટ નહીં પણ સોલ ટુ સોલ એ આધ્યાત્મિક સંબંધ છે, એમાં એ રીતે પણ સ્વામીશ્રી આપણા માટે હંમેશા હાજર છે. આધ્યાત્મિક સંબંધ માટે જે પ્રેમ હોય એ ભલે તમે દૂર હોવ અને કદાચ આ પ્રેમ ના હોય તો તમે બાજુમાં બાજુમાં ખોડા બેઠો તો પણ શું છે. ન્યાય દર્શનમાં જે સૌથી પ્રાચીન ન્યાય છે ગૌતમીય દર્શન જે કહેવાય છે, એ ગૌતમીય ન્યાય દર્શન સૂત્રમાં પહેલા આહનિકમાં એક બહુ સુંદર એક સૂત્ર આવે છે. એમાં તો પદાર્થની બધી વાત આવે છે, જે તાત્વિક ફિલોસોફિકલ પદાર્થો, સાત સાત પદાર્થો જે ન્યાય દર્શનમાં સ્વીકારવામાં આવ્યા છે. એમાં જે સંબંધ હોય છે, સંબંધ પણ એક ફિલોસોફિકલ ટર્મ છે પણ આપણે એક લૌકિક રીતે સમજીએ અહીંયા, એમાં ગૌતમ ઋષિ પોતે સંબંધની વ્યાખ્યા કરે છે અને સંબંધની જે તાકાતની વાત કરે છે. પોતે લખે છે કે યસ્ય જ્ઞાનાર્થ સંબંધો દુરસ્તસ્યાપિ તસ્ય સહ, યસ્ય સંબંધ યસ્ય જ્ઞાનાર્થ સંબંધો દુરસ્તસ્યાપિ તસ્ય સહ, અર્થ તો ય સમર્થાનામ અંતર્યામાપી અંતર્યામ અંતર્યામ અકારણમ. સમજાવે છે કે જ્યારે સંબંધ હોય, યસ્ય જ્ઞાનાર્થ સંબંધ જેનો જે સાથે સંબંધ હોય એ ભલે દૂર હોય દૂરસ્થ સ્થાનમ, કદાચ અસમર્થ વસ્તુ જ્યારે ભેગી થાય જેમાં કોઈ સંબંધ નથી, એ ભલે કદાચ અડેલી હોય છતાં પણ એ સંબંધનું અકારણમ એ કારણ બનતું નથી. એટલા માટે જો ખરેખરો પ્રેમનો નાતો હોય તો પછી એવા કોઈ ફિઝિકલ કોન્ટેક્ટની પણ જરૂર પડતી નથી, એ પ્રેમનો સંબંધ છે. ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે ઇફ યુ ટ્રુલી લવ સમવન ધેન ઇવન અ વર્લ્ડ અવે ઇઝ નોટ ફાર. જો ખરેખરો પ્રેમ હોય તો ભલે દુનિયાને છેડે હોય તો પણ તમારા માટે એ દૂર નથી, એ નજીક જ છે. ઇફ યુ ટ્રુલી લવ સમવન ધેન ઇવન નેક્સ્ટ ડોર ઇઝ ટુ ફાર. ખરેખરો પ્રેમ હોય બાજુમાં જ બેઠા હોય, પાડોશીમાં જ હોય, બીજા એક જ દિવાલ વચ્ચે હોય તો પણ બહુ દૂર છે એવું લાગે, ઓહો એક જ દિવાલ આમ બાજુમાં છે મારી સામે કેમ નથી, કારણ કે પ્રેમ છે. અને જ્યારે પ્રેમ ના હોય, આટી હોય, દ્વેષભાવ હોય, ઇફ યુ ટ્રુલી હેટ સમવન દેન ઇવન નેક્સ્ટ ડોર ઇઝ ટુ ક્લોઝ. બાજુમાં હોય સોરી ઇવન એ નેક્સ્ટ ડોર ડીને બેઠો હોય તો પણ નજીક નથી, કારણ કે અંતરનું અંતર છે, હૃદયનું અંતર છે, હૃદયની દિવાલ છે. અને ઇફ યુ રીલી હેટ સમવન ઇવન અ વર્લ્ડ અવે ઇઝ ટુ ક્લોઝ. કદાચ માણસ તમારે એમ દુનિયાની છેડે હોય પણ કેમ હજી જીવે છે, હાજર કેમ છે, એમ એવું થાય. ઇવન દુનિયાની છેડે તો પણ આમ લાગે બહુ નજીક થઈ ગયો. એમ પ્રેમમાં અને દ્વેષમાં આ સંબંધ એ કોઈક ફિઝિકલ ડિસ્ટન્સ નથી, સ્વામીશ્રી હાજર રહી શકે છે આત્મિક રીતે. એક લઘુ વાર્તા છે, પરદેશના એક બહુ પ્રસિદ્ધ લેખક થઈ ગયા રિચર્ડ બાક, એમને એક બહુ જ મર્મસભર નાની કથા લખી છે. એ કથાનું જે ટાઇટલ એ પછી આપણે કહેશું, પણ બે પક્ષીની વાત આવે છે. વાર્તા એટલી જ છે કે એક પ્રૌઢ પક્ષી
1: એક વડીલ પોતે એકદમ આકાશ મૂડી રહ્યું છે, અને એ વખતે સ્વામી બાપા આપણે નાનું એક પક્ષી બાજુમાં આવીને ઉડે છે, નાનું પામતું પક્ષી. એટલે એની ઇંતજારી થાય છે કે આ વડીલ પક્ષી આટલું ફાસ્ટ કેમ ઉડે છે. એટલે પેલા વડીલને પૂછે કે વડીલ કે આટલા ફાસ્ટ તમે ક્યાં ઉડી રહ્યા છો, આમ શું કામ છે તમારે? એટલે પેલા વડીલ એકદમ કહે છે કે અત્યારે મને પૂછીશ નહીં, મને ટાઈમ નથી. કે કેમ એમ આટલી બધી ઉતાવળ? કે જો મને બહુ ઉતાવળ છે, હું મારા મિત્રના ઘરે જઈ રહ્યો છું, એની આજે બર્થડે છે, બહુ દૂર રહે છે, મારા મિત્રની આજે બર્થડે પાર્ટી છે, એ બહુ દૂર રહે છે, મારે ત્યાં પહોંચવાનું છે. એટલે પેલો નાનો પક્ષી જે હતો શિશુ પક્ષી, એ પ્રશ્ન પૂછે છે કે મિત્ર એટલે શું, બર્થડે એટલે શું, અને દૂર એટલે શું? આ ત્રણ પ્રશ્ન પૂછે છે. આ ત્રણ પ્રશ્નના જવાબમાં આખી વાર્તા પૂરી થઈ જાય છે. પણ સારાંશ એટલો જ આવે છે કે પેલો પક્ષી વડીલ પક્ષી છે તો કહે છે કે દૂર એટલે બહુ આમ અહીંયા રહે છે, એડ્રેસ આપે છે. ત્યારે પેલો નાનો પક્ષી બહુ સુંદર એક વાક્ય બોલે છે, ઇંગ્લિશમાં કહે છે કે બટ સર, ઇફ યુ રિયલી લવ સમવન, આન્ટ યુ ઓલરેડી ધેર? આવાને ગુજરાતી કેવી રીતે કરું? પણ એમ કહે છે કે તમને ખરેખરો પ્રેમ હોય, આવાને ગુજરાતી કેવી રીતે કરું? પણ એમ કહે છે કે તમને ખરેખરો પ્રેમ હોય

હોવો જોઈએ તમારે. આજે મોર માટે વાદળ ક્યાંય દૂર નથી, ચંદ્ર માટે સાગર ક્યાંય સાગર માટે ચંદ્ર દૂર નથી, અને કમળ માટે સૂરજ દૂર નથી. આપણે લાગે કે આમ લાખો માઇલ દૂર છે સૂરજ, તો કમળ માટે કેટલું દૂર કહેવાય? દ્વારા મળી શક્તિ છે. યો યસ્ય મિત્રમ નહીં તસ્ય દૂરમ, જે જેનો એ ક્યારે દૂર હતો નથી. કે પોર માટે બાપા તો સાક્ષાત બ્રહ્મ છે, અને પોતે સર્વત્ર વ્યાપક છે, અક્ષરના સ્વરૂપે કરીને આધાર છે. એનામાં તો એ અવકાશમાં તો આખું બ્રહ્માંડ સમાયેલું છે. બાપા કહે છે, સાલમાં કિસુમથી મુંબાસા જઈ રહ્યા હતા, એને વખતે પ્લેનમાં પ્રશ્નોત્તરી ચાલી. એમાં હર્ષદભાઈ રાણા બાપાને બીજા પ્રકારથી જોડાયેલા, એટલે હર્ષદભાઈ રાણાએ બાપાને વાત કરી, પણ તમે જયારે જાઓ છો ફોર્સ રહેતો નથી બહુ છે, પણ શું એ શું કરી નાખે ને આમ કરી નાખે ને તેમ કરી નાખે, જ્યાં દૂર જાય એટલે ફુગામાંથી હવા નીકળી જાય. આવો પ્રશ્ન બાપાને મૂકી, તમે જયારે જાઓ છો ત્યારે ફોર્સ આધ્યાત્મિક વાત કે છે, આપણે પરોક્ષથી જ છીએ, પરોક્ષના વાત નથી પ્રગટ. એટલે તો બાપા છે, એવું બાપા આગળ કહે છે કે જ્યારે સંભાળીએ કહે છે બાપાનો શબ્દ જો, જ્યારે સંભાળીએ ત્યારે આવીને ઊભા રહે છે, દર્શન થાય તો પછી આપણે પાસે ન ધીક્રિયામાં ભગવાને જ છે, આપણે સાથે ભક્તિ કરીએ તો હાજર થાય જ છે. બાપાનું એક આ વરદાન છે. બાપા કે સાચે ભાવે ભક્તિ કરીએ તો હાજર થાય જ છે, આપણે થવું જ છું એમાં જરાય તમારે શંકા કરવી નહીં. આપણા માટે સ્વામી બાપા હંમેશા હાજર છે. હવે જે પણ કંઈ ભક્તો એ પ્રાર્થના હોય અચૂક એમને પહોંચે છે. આ વખતે બાપા ત્યાં પરદેશમાં હતા, 2040 ની વાત કરું છું, એમાં બાપા ઓર્લાન્ડો હતા, અને ઓર્લાન્ડોમાં ત્યાં નેશનલ કન્વેન્શન એટલે કે બધી આખા કન્ટ્રી વાઇઝ જે પણ કંઈ આપણા કાર્યકરો છે એ લોકોની એક શિબિર રાખવામાં આવી હતી ઓર્લાન્ડોમાં જ, એક બહુ મોટું આપણે સેન્ટર, ઘણી સંખ્યા બધા કાર્યકરો આવતા, બાળ કાર્યકરો, યુવા કાર્યકરો, કિશોર કાર્યકરો. તો એ લોકોની રહેવાની વ્યવસ્થા માટે આપણે એક આખી હોટેલ હાયર કરી હતી, પ્લાઝા. હવે ભક્તો આવવાના હોય એને રૂમની વ્યવસ્થા પડે, પણ આપણે કમલતા બહુ જ આમ જ્યારે ત્યાં પધાર્યા ત્યાંનો પરિચય આપવામાં કે બાપા અમને બહુ મેળવે, એમને વ્યવસ્થા કરાવે બાપાને કે બારબાર આપણી વ્યવસ્થા સચવાય છે હરિભક્તોની, અને માટે તમને રોજ યાદ કરી અને પ્રાર્થના કરતો હતો. બાપા કે હા, કે રોજ ફોન આવતો હતો તારો, બાપા કે તારો રોજ ફોન આવતો હતો. આધ્યાત્મિક ફોન છે, એની ઘંટડી પણ ના વાગે, એ મોબાઈલની જેમ પેલું હલે પણ નહીં, બજર પણ ના હોય, પહોંચી જાય. એવા આધ્યાત્મિક પુરુષ બાપાની એક આ ખાસિયત છે. બાપા કે તમે જ્યારે મને યાદ કરો હું હાજર છું. આ જે પ્રેમ હોય તો એ રીતે પણ બાપા આપણા માટે હાજર હોય છે. આના માટે જ્યારે પૂર્વપદે આવીને અને સંતો જે દીક્ષાર્થી બધા થયા હતા, નારાયણ આનંદ સ્વરૂપ સ્વામી ને લોકો સારંગપુર રહેતા હતા સંત સ્વામીની નીચે, અને 73 સાલ આથી 30 વર્ષ પહેલા એ વખતે સારંગપુરની જે પરિસ્થિતિ જે જૂના સંતો બધું વર્ણન કરે છે, 6 મહિના સુધી 1 શ્લાક ચાલે, 6 મહિના સુધી એક ને એક શાક, શું કહેવાય, દૂધી તો દૂધી અને બટેટા તો બટેટા, સવારે દૂધી ચેન્જ, ક્રમ બદલાય, રાત્રે જમવાનો જ નહીં. જૂના સંતો વાત કરી કે ભૂખ લાગી તો શું કરવું, ઠાકોરજીના જે હાર હોય ને એ પાંખડી લઈ ખાંડ નાખીને એ લોકો ખાતા, બિચારા જાય કે સકરવાની રાત દિવસ, અને ભણવાનું, ભણવામાં બહુ ભૂખ લાગે, જે છોકરાઓ સાચી રીતે ભણતા હોય ને વાંચવા બહુ ભૂખ લાગે. આવા છોકરાઓ આવા સંતો યુવાનો, એવામાં સ્વામી બાપા પોતે લંડન ગયા. બાપા લંડનથી સારંગપુરમાં એક પત્ર લખે છે. બાપા જે લખે છે કે તમને કંઈ હોય, હવે સાધુ થવા માટે જ આવ્યા છે બાપા, જ્યારે નવા નવા આવી પરિસ્થિતિ પોતે કહી શક્યા હતું કે અમારા વખતમાં તો આવું હતું, સાસરી મારા વખતમાં તો અમે આવો કષ્ટ સહન કર્યા, તમે તો સુપર્ણ બેસીને ભજન કરો છો, મારા પ્રતાપે તમને કેવા સુખ્યા કરી નાખ્યા, એવું નહીં. તમને કંઈ તકલીફ હોય તો માફ કરજો. પછી બાપા કહે છે, અહીં તો પિસ્તાની બરફીની રસોઈ થાય છે, અમે તો એવું થાય છે કે ધમનાની માં શું કરતી હશે. બાપા લંડનમાં બેઠા બેઠા ચિંતા કરે છે, સુખમાં યાદ આવું ને બહુ અઘરું છે. બાપા કે અમને તો એવું થાય છે કે ધમનાની માં શું કરતી, પોતે માં છે, ધમલો શું કરતો હશે, કે ધમનાની માં શું કરતી હશે. છેલ્લે બાપા વાક્ય એટલું જ બોલે છે, અમારું મન તો ત્યાં જ છે. બાપા પરદેશની ભૂમિમાં છે, પહેલી વાર ગુરુપદે પોતે જાય છે લંડનમાં. બાપા કહે છે, ના, અમારું મન તો ત્યાં જ છે, બાપા હંમેશા આપણી સાથે જ છે. આપણે એક પ્રતિતિ આવે તો આપણે જીવનમાં કેટલી હું પ્રેમ, બાપા તો કદાચ સ્થૂળ રીતે તો હાજર ક્યારેક પ્રસંગો પ્રાપ્ત રહી શકે છે, આધ્યાત્મિક રીતે તો છે જ, પણ સ્થૂળ રીતે પણ એક બીજા માધ્યમ દ્વારા આપણા હરિભક્તોની સમક્ષ હંમેશા હાજર રહે છે. બાપાના જીવનનો એક

0: જ એક આગવું પાસું છે એમનું પત્ર લેખન. બાપાનો પત્ર એક એવી જબરજસ્ત શક્તિ છે, એમનું એક અમોધ એક શસ્ત્ર છે કે જેના એક અમોધ સેતુ છે કે જેના આધારે, જેના દ્વારે દરેક દરેકના હૃદય સુધી પોતે બાપા પહોંચી શકે છે. બાપાનો પત્ર વ્યવહાર એવો છે, એના કેટલીક ખાસિયતો આપણે આવતીકાલે જોશું, પણ ખાલી બે ત્રણ પ્રસંગ આપણે જોઈ લે. પત્રો દ્વારા પણ સ્વામીશ્રી કેવી રીતે હાજર રહી શકે છે. મિતેશ નામનો એક યુવક હતો, અહીંયા ભારતમાં સારામાં સારી એક નામાંકિત એન્જિનિયરિંગ કોલેજમાં પોતે પાસ થયો એન્જિનિયરિંગમાં. એમના સંબંધીના આગ્રહથી પોતે અમેરિકા જાય છે, અને અમેરિકા જતા પહેલા બાપા એને કહે છે કે તારે મને દર મહિને ત્યાંથી પત્ર લખો. પછી આપણે શું કે કીધું, પહેલાં પત્ર લખી હરિભક્તો જાય સંતોને કે ને કે બાપા સ્વામી તમે જાઓ છો પત્ર લખજો, તમારે સ્ટાન્ડર્ડ જવાબ, તમે પહેલાં પત્ર લખજો ને જવાબ અમે આપીશું, તમારા દરેક પત્રનો જવાબ અમે આપીશું. એવું પણ નહીં બાપા કે તારે દર મહિને પત્ર લખો, જો તું ના લખીશ હું તો લખીશ જ. અને એ જે 78, 79, 80, 81 જે બાપાનું વિચરણ હતું, બાપાએ આ મિતેશભાઈ પોતે નોંધે છે, બાપાએ એટલા બધા પત્રો લખ્યા, દર અઠવાડિયે પત્ર આવે, ક્યારેક તો અઠવાડિયા બે બે પત્ર આવે, મહિનામાં 15-20 પાનાનો પત્ર ત્યાં ગયો જ હોય. સતત 3-3.5 વર્ષ સુધી સ્વામીશ્રી આ યુવકને જે ટ્રેનિંગ આપે છે, એ યુવકને કેવી રીતે તૈયાર કરે છે, એટલું આમ વચન નિરૂપણ લખે સ્વામી, વચન આખા ફકરા લખે, એનું નિરૂપણ બેઠું લખે. રવિવારે જે સભા કરો ને બાપા, રવિ સભા, એમના માટે લખિત સ્વરૂપમાં આખો આપે. નિર્ગુણ સ્વામીને આપણે જે વાતો કરીએ છીએ કે આટલા મોટા મોટા પત્ર લખતા હતા, બાપા એવી રીતે જ પોતાના બાળકને, યુવકને કે જે ટ્રેનિંગ આપી, આદર્શ સાધક ટ્રેનિંગ બાપા આપતા હતા. એ ટુ શરૂઆતથી શરૂ, નાને નીચેથી શરૂ કરે, બાપા નિયમ ધર્મની વાત કરે, વાંચનની વાત કરે, શું શું વાંચવું, શું શું ધ્યાન રાખવું, નીચે દ્રષ્ટિ રાખીને ચાલવું, સમશુદ્ધ એકતાની વાત કરે, પછી આજ્ઞા ઉપાસની વાત કરે, છેટ આત્મા પરમાત્માના જ્ઞાન સુધી બાપા લઈ ગયા હતા. એ 3.5 વર્ષના કોર્સ પછી જ્યારે યોગ પાછો આવે છે, એક કેસમાં દીક્ષા લે છે અને એમનું નામ યજ્ઞવલ્લભ સ્વામી નામ પાડ્યું. આજે ત્યાં અમેરિકામાં સત્સંગ કાર્યને પોતે મોડી થઈ અને સાહેબ પણ ત્યાં બધું કામ સંભાળે છે. પણ 3.5 વર્ષ સુધી પોતે લખે છે કે બાપાએ જેટલા કંઈ પત્ર લખ્યા છે એ આખું એક પુસ્તક થઈ શકે એટલા બધા બાપાએ પત્ર લખેલા. દૂર દેશમાં રહ્યા થકા પણ બાપા આવી રીતે પત્રો દ્વારા સેવન કરે છે. દૂર અને નજીક એવા ભેદ નથી તમને, દૂર રહી વૃત્તિથી સેવો છો મને. બાપા દૂર ને નજીક એવા કે ભેદ નથી, પોતે દૂર હોવા છતાં પણ પત્રો દ્વારા સેવાઈ શકે છે. દૂર રહી પત્રોથી સેવો છો મને, એવા પણ આવા કેટલા પ્રસંગો છે. બાપા અહીંયા પેલો સીકે પીઠાવાળાનો છોકરો મેહુલ, એ જતો હતો સ્વિટ્ઝરલેન્ડ ભણવા માટે, અને બાપાને જ્યારે અહીંયા છેલ્લા આશ્રય માટે આવે છે અટ્ટાદરા, ત્યારે બાપાએ પણ એને એવું જ કીધું કે તું જાય છે પણ મહિને બે મહિને તું પત્ર લખતો રહેજે, જણાવતો રહેજે કેવું ચાલે છે, અભ્યાસ ત્યાં ફાવે છે કે નહીં, ખાવા પીવાનું કેવું ઠેકાણું પડ્યું કે નહીં. બાપા આવી રીતે પત્રો દ્વારા પણ એ મળતા રહે છે. બાપાનો પત્રનો જે આ જે એક અંગ છે એમાં કેટલા બધા બધા ઓતપ્રોત થઈ જાય છે એનો એક ખાલી પ્રસંગ કહીને આપણે આજે પૂરું કરીએ. બાપા આ નિર્ભય સ્વરૂપ સ્વામી આ પ્રસંગ નોંધ્યો છે. 88 સાલમાં સ્વામીશ્રી કેનેડા હતા, અને જે દિવસે બાપા પોતે કેનેડિયન પાર્લામેન્ટમાં એમનું સન્માન થવાનું છે, એ દિવસે બાપા ઉતારેથી ગાડીમાં ત્યાં પાર્લામેન્ટ હાઉસ તરફ જઈ રહ્યા છે. પણ એ વખતે સ્વામીશ્રી ગાડીમાં એટલા બધા મશગુલ હતા, શેમાં, હરિભક્તોના પત્રોમાં. જ્યારે ત્યાં ગાડી આવી ગઈ છે કાર પાર્કમાં, સંત બાર આવી, સેવક બાર આવીને દરવાજો ખોલે છે, ત્યારે બાપા ઊંચું જોઈ છે કે ઓહ આવી ગયા. હવે આ સામાન્ય આપણે શહેરમાં આવીએ તો પણ આપણે ડાફોડી મારે કે ઓ કેવું શહેર છે, કેવું મકાન છે, શું છે. આ પોતે પરદેશની ભૂમિમાં પોતે પોતાના સન્માન તરફ જઈ રહ્યા છે, ભાન પણ પડતું, ભાન રહેતું નથી કે આપણે આવી ગયા કે નહીં. એ વખતે સ્વામી બાપાજી પેલા પત્રમાં એકદમ તલ્લીન હતા. બાપા ત્યાં ત્યાં ગાડીમાં બેસી રહે છે, એક બે મિનિટ થાય છે, પત્રો પૂરો કરે છે વાંચવાનો, પછી બરાબર ઘડીવાર ફોલ્ડ કરી બાજુ મૂકે છે અને બહાર આવે છે. 2-3 ટગલા ભરે છે ને, પછી ખબર પડે છે કે પગમાં એક જ મોજડી છે. પ્રસંગ આટલો છે પણ બહુ વિચાર માંગી લે એમ છે. કેવા પ્રસંગે, કેવા સંજોગોમાં સ્વામીશ્રી પત્ર વાંચે છે? એક તો પોતાની સન્માન સભા છે, આવા સમયમાં બીજું કંઈ તમને સૂઝે જ નહીં. એ વખતે પત્રમાં શું હોય, હરિભક્તના પત્રમાં ઘરના પ્રશ્ન, કંકાસ, ક્લેશ છે પણ કહે જ હોય. એવા સંજોગોમાં બાપા વધારે રસ પત્રમાં છે અને નીકળે છે, ભાન રહેતું નથી પોતાના શરીરનું કે મેં મોજડી પહેરી નથી. કદાચ બે મોજડી ભૂલી જાય ને તો સમજ્યા, મોજી પડી જ નથી, એક જ મોજડી, આ તો હદ કહેવાય ને. અને આવા દિવસ કદાચ સામાન્ય દિવસમાં કદાચ કંઈક થાય, તમે એબસેન્ટ માઇન્ડ થઈ જાઓ. બાપા તો એબસેન્ટ, જરાય એબસેન્ટ માઇન્ડ નથી, એકદમ શાર્પ છે. એમનું જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ આટલી ઉંમરે પણ બધાને હલાવી નાખે. હવે 700 સંતો આગળ હોય ને પણ બાપાને જ યાદ આવે, બીજા કોઈને યાદ ના આવ્યું હોય, એટલું પોતે આમ પ્રત્યુત્પન્ન બુદ્ધિવાળા છે. પણ એબસેન્ટ માઇન્ડ નવા હોચાતા પણ આવા સંજોગોમાં સન્માન સભાના દિવસે બાપા એક પોજની બની બહાર નીકળે છે. એ પત્રમાં કેટલા ઓતપ્રોત થઈ ગયા છે, હરિભક્તોમાં કેટલા ઓતપ્રોત થઈ ગયા છે બાપાનું મન. એનો અર્થ એમ કે હરિભક્તોનો જે પ્રશ્ન હતો ત્યાં પૂછી ગયો હતો. બાપાનું દિલ હંમેશા હરિભક્ત સાથે જ રાચતું હોય છે. આ રીતે પણ સ્વામીશ્રી આપણા હરિભક્તો માટે સતત અને હંમેશા આપણી હાજર જ હોય છે, આપણી સાથે જ હોય છે. આપણને એક બંધુનું, એક સ્વજનનું એક આગવું લક્ષણ છે, એ જે બીજા એના વિશેષતાઓ બધી આપણે આવતીકાલે જોશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે સાંકળી ધરતા કેમ થાય એ પ્રશ્ન કર્યો છે. માણસ મરી જાય છે, દેહ ઘણો થાય છે, તે જોવું, તે નિત્ય પલ્લે, નિમિત્ત પલ્લે ને પ્રાકૃત પલ્લે તેનો વિચાર કરો ને સાખેને જોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. જો આપે સ્વામી કે ચોખ્ખું દેખાય છે, આપણે બાળક હતા, બાળાવસ્થામાં હતા ત્યારે ચૂંચું કરતા, ટૂંટું કરતા, અને અત્યારે માણસ જીવાન થાય, પછી ઘરડો થાય, પછી ઘરડામાં હજી આ કેટલી સમસ્યાઓ છે ઘડપણની. જે આપણને પત્રો આવે છે, આ હરિભક્તોનું બધું આવે છે, ઘરડા થયા તો પડી ગયા, બાથરૂમમાં લપસ્યા, અને બધા કેટલી બધી ઉપાધિ આવે, તો એ ચોખ્ખું દેખાય છે. નથી દેખાતું એવું નહીં. એટલે માણસ મરી જાય છે, દેહ ઘરડો થાય છે, તે જોવું, તે જોવું, એટલે જોવું એટલે વિચાર કરવો. આપણે તો બધા આવે જાય, આવે જાય, ચાલી જાય, પણ વિચાર કરતા નથી. જો વિચાર કરે તો પાછી વૃત્તિ વરે. ને સાખીને જોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. અને બધું તો મહારાજ સ્વામીનું સમાગમ એ જબરજસ્ત વાત છે. કેમ કે બધા માઇક તંત્ર પ્રકૃત બધું શું શું માયાનું તંત્ર છે એ બધા લીન થઈ જાય છે બધા. અને પછી એટલા ને એટલા બધા વર્ષો કાઢે પછી એ એક ચાલ્યા જ કરે, પણ ધામધામીને મુક્ત આ ત્રણ છે જે સત્ય છે હંમેશા, એ વિચાર કરો કે ક્યાં આ માયામય વસ્તુ બધી, અને ક્યાં આપણે. અને આપણે તો મુક્તોની પંક્તિમાં ભરવું છે, એટલે આપણે તો મુક્ત થઈ ગયા છે. મહારાજનો સ્પર્શ થયો ત્યાંથી મુક્ત થઈ ગયા, મોક્ષને માર્ગે ચાલ્યો. ગબડતા ગબડતા ચાલશે, પણ આપણે તો મુક્તની પંક્તિમાં બેસવાનું જ છે. મહારાજે પણ કહ્યું છે, સ્વામી પણ કહ્યું છે, અને સત્પુરુષે પણ કહ્યું છે કે આપણે આ પંક્તિમાં ભરવું છે. અને એ પંક્તિમાં ભરે એટલે તો કામ થઈ ગયું, પછી કોઈ દિવસ જન્મ મરણ ની વાત જ નહીં. અને બધું અનંત અનંત અપાર સુખ આવે. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી છે, જેમ નાતનો નામનો ને ગામનો નિશ્ચય થયો છે તેમજ એવો અભ્યાસ કરે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું ને ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય. ને આ દેહ આપણને નિત્ય નરક જુથાવે છે, એથી ભૂંડું છું, પણ જ્ઞાન વિના તેની ગમ નથી. અને જો રોજ સવારે ખાડે જવું પડે, રોજ, કોઈ રીત બાકી નહીં, નરક જુથાવે છે. એ તો બીજાનું નરક હોય તો ખરું પડે, ચિત અરર છે, પોતાનું છે એટલે ક્યાં જાય પોતે, એટલે ગણી લે. પણ એ વિચાર કરે તો થાય, વિચાર ના કરે તો બધું ચાલ્યું જાય. તો સ્વામીએ કહ્યું કે જેમ નાતનો, નામનો ને ગામનો નિશ્ચય થયો છે, નાતનો કેવો નિશ્ચય છે, નામનો તો ખરેખર હોય, જે અને 100 જણ હોય અને જેનું નામ પડે એ કરતા એ હોકારો દે, બીજા બધા સુસુપ્તિમાં જ પડે રહે, પણ એ એટલે નામનો કેટલો બધો નિશ્ચય છે. અને નામના પાછળ બધી આખી દુનિયા, આખા બ્રહ્માંડ મરી પડે છે નામ માટે. એટલે નાતનો, નામનો ને ગામનો નિશ્ચય થયો છે તો સ્વામી કહે તો બરાબર છે. તેમજ એવો અભ્યાસ કરે જે હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું. સાચી જ વાત છે, એમાં ખોટી નથી. આપણને લાગે આ બધું મોટું મોટું શું બધું છે, પણ બરાબર છે, એ થવાનું જ છે. આપણે આત્મા, આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું, આ બધી આખી દુનિયા માયા જીવી તંત્ર બધા દુઃખરૂપ છે. સ્વામી કે અનંત બ્રહ્માંડનો જે જે માયામાં આવ્યો એ બધા દુઃખરૂપ છે, ભલે એને સુખ લાગે જેવું લાગે પણ દુઃખરૂપ છે. અને આ હું આત્મા છું, બ્રહ્મ છું, એ સુખરૂપ છે, એ એ બીજાથી બધાથી અલગ પડે. અને એ સુખ છે અનંત, અપાર અને નિત્ય, એ બધું સુખ છે. બીજા સુખ કરતાં અનંત ગણું ફેર છે. ને ભગવાનનો ભક્ત છું, આ બધું નિશ્ચય થવું જોઈએ. હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું ને ભગવાનનો ભક્ત છું, શ્રીજી મહારાજનું ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય. અને આ અભ્યાસ કરવા માટે તો આ પણ થાય, પણ એટલું બધું ઘૂંટાયેલું છે, દેહ ને આત્મા એક થઈ ગયો છે, એટલે એમાંથી બહુ અભ્યાસ કરવો પડે ત્યારે પાર પડે. પણ થાય ખરું. સ્વામીએ કહ્યું કે જેમ હું દેહ છું એવું મનાઈ ગયું છે, દેહ નથી છતાંય મનાઈ ગયું છે. આપણે દેહ તો અનંત દેહ ધર્યા છે, પણ તોય મનાઈ ગયું છે તેવો દેહ છું. એટલે આ ચાલુ જે આપણે આવરદામાં એ ચાલુ, આ દેહ કેવું મનાઈ ગયું છે, કેટલું બધું મનાઈ ગયું છે. એમ કે મહારાજ કે સ્વામી કે અભ્યાસ કરવાથી આ પણ થાય, પણ બહુ અભ્યાસ કરવો પડે, સાચો પ્રમાણિકપણે કરવો પડે તો થાય. ને આ દેહ આપણને નિત્ય નરક ચૂથાવે છે, એથી ભૂંડું છું, પણ જ્ઞાન વિના તેની ગમ નથી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે, તેઓ પણ કેટલાક દુખિયા છે. જો આપણા દેહનું તંત્ર છે ને બધું બગાડે, દેહરૂપ થયા એટલે આપણને દુઃખનું પાર ના આવે. દેહથી જુદા પડે સમજણે કરીને, દેહથી આમ તો જુદા પડાય નહીં, પણ સમજણે કંઈ જુદા પડે તો એને સુખ આવે. ભલે દુઃખ હોય તો પણ સુખ આવે. અને આપણા કેટલા હરિભક્તો છે, બધા કેટલા હરિભક્તો છે. અક્ષરધામને એવું સુખ અહીં વર્તે છે તો પણ કેટલાક દુખિયા છે બધા. કેટલું આ અક્ષરધામનું સુખ, એટલે અક્ષરરૂપ આપણે જે દેહ કરીને પણ જો આપણે દેહમાં વર્તીએ તો એ સુખ આવે, આનંદ આવે. તો ખરેખર હવે અમારે દુખિયા છે, તેને કંઈ સમજણ જ નથી, ગતાગમ જ નથી એવું કહેવાય. નહીં તો તેમાં પણ કેટલાક દુખિયા છે. તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. દેહનું દુઃખ તો સમજણે કરીને બધું ટાળી નાખે, પણ મનનું દુઃખ જાજુ છે. મન એ તમારે ગોથા ખવડાવે છે. એક સેકન્ડનો મન કેટલું બધું ફરી આવે છે, એક સેકન્ડમાં બધું થાય. જો વિચાર કર, બેસીને વિચાર કરે તો દેખાયા કે કેટલા સંકલ્પ વિકલ્પ થતા હોય છે, કેટલા બધા. આપણે આ બધી સારી ક્રિયા કરતા હોઈએ, બધું ભગવાન સંબંધિત ક્રિયા, પણ એમાંય એની અંદર પણ કેટલાય આપણે સંકલ્પ વિકલ્પ થતા હોય છે. તો એ મન છે, એટલે મનનું દુઃખ જાજુ. એટલે મન છે એ જ તમને દુઃખીઓ કરે છે. બાકી સમજણ કહે તો દેહના પણ દુઃખ ટળી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. એ સામું જોવું એટલે એની મરજી, એની ઈચ્છા, એને જોવું. ખાલી આમ તાકીને જોઈએ એમાં કંઈ ન વારે. આમ તો એ તો લાકડા હોય, લાકડાનું લોઢું હોય એ પણ જોઈએ, સામે મૂકી રાખો તો જોયા જ રાખે, એ બધું નથી. તો પણ એ સમજણે કંઈ નહીં. પ્રકૃતિ પુરુષ ત્રણ તાપ, ભગવાન ભગવાનના સાધુ એ બે સામું જોવું ને એ બે એ જ જોયા જેવા છે, બીજામાં કાંઈ માલ નથી. એટલે આ ભગવાન સંત મળ્યા એ જ વિચાર આપણને આવવા જોઈએ. એની જ મરજી, એની ઈચ્છા, એ કેમ રાજી કરવા, એ જ બધું થવું જોઈએ. તે જોયા સા ભગવાન સાધુ સામું જોયા જોવું કહેવાય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરીજે. પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે ને તેથી પર ગુણાતીત સુખ છે. હવે ક્યારે પત્તો પડશે? હવે જાગૃતમાં ઠેકાણું પડતું નથી, જાગૃતમાં એક ચિત્ત રહેવાતું નથી. તો સ્વપ્નાવસ્થામાં તો ક્યાંથી ક્યાં ઉડતા હોય છે, એક છેડેથી બીજે છેડે. અને સુષુપ્તિમાં તો ક્યાંથી ભજન થાય, ક્યાંથી. પણ સ્વામી કહ્યું કે આ વાત સાચી છે, આ ત્રણ ગુણ, ત્રણ અવસ્થા, ત્રણ આ બધી વસ્તુ છે, નથી એવું નથી. પણ ભગવાન સંત મળ્યા છે એ પાર પાડશે, એ ખાતરી છે. એ ગમે એમ કહીને છેવટે દેહમાં રોગ મૂકીને કસર કાઢશે, પણ આપણને છોડશે નહીં. સ્વામી કહ્યું ભૂત છોડતું નથી, તો અમે ભૂતથી જઈએ એવા છે, અમે વર્ગ છે. એટલે એક તો જે મહારાજ સ્વામીના સંબંધમાં આવ્યા છે એ ચોક્કસ મોક્ષ અધિકારી થઈ ગયું છે. મહારાજ સ્વામી મળ્યા છે એટલે છોડશે નહીં, ગમે એમ કરીને આપણે એટલે બહુ આપણે નસીબદાર છીએ. ભલે આપણે અજ્ઞાન અવસ્થામાં છીએ, કાંઈ જાણતા નથી, પણ મારાનો સંબંધ થયો છે એ પાર પડી ગયો છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પ્રકૃતિ પુરુષથી ત્રણ તાપ છે, ત્રણ ગુણ છે, તેથી પર ગુણાતીત સુખ છે. સ્વામીને આ બધું કેવું છે, ત્રણ તાપ અને બધી વાત સાચી, પણ તેથી પર ગુણાતીત સુખ છે, એમાં આપણી એન્ટ્રી થઈ જઈએ. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, મોટાને વિશે મનુષ્યભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો? જે એમાં મોક્ષને બંધનને બધું જ આવ્યું ગયું. એ મોટા પુરુષને વિશે સદભાવ હોય તો કામ થઈ જાય, અને અસદભાવ હોય તો ભૂખા નીકળી જાય. તે હવે આ બધું મુખ્ય છે, આ મોક્ષના માર્ગે આ બધું બહુ મુખ્ય છે. તો સ્વામીએ કહ્યું કે મોટા વિશે મનુભાવ નથી રહ્યો તેનો કેમ તપાસ કરવો? હવે તપાસ કરવી, તપાસ તો કરવી જ પડે. તો એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, એની કોઈ ક્રિયામાં દોષ ના આવે એ દીવ ભાવ છે. એની કોઈ ક્રિયામાં દોષ આપે, કોઈ દોષ ના આવે એ દીવ ભાવ છે. દીવભાવ બીજું કાંઈ નથી, કે દીવભાવ આપણે સમજીએ છીએ કે દિવ્ય ભાવ કંઈ અલગ વસ્તુ છે એવું નહીં. મોટાને વિશે મનુષ્યભાવ ના આવે એ દીવભાવ છે. એ અખંડ એમાં આવું રહે, એ વૃત્તિ રહે, દાનત રહે, તો એ દીવભાવ છે. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કાર્યાનું સાતમું વચનાદ વંચાવીને વાત કરી છે. નિશ્ચય છે એ જ આધ્યાત્મિક કલ્યાણ છે, ને નિશ્ચય છે એ સિદ્ધતા છે. ને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાની સહિત જાણવું તેને જ કહ્યું છે, ને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે. નિશ્ચય ખોટા કરવા અને વિષય ખોટા કરવા એ તો સાંખ્ય સમજવું, ને એક ભગવાન ભાસે એમ કહ્યું છે તે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાસે. મહારાજે કારણ સાત પણ વચનાવંચાઈને કહ્યું, નિશ્ચય છે એ આત્યંતિક કલ્યાણ છે. મહારાજ સ્વામીનો નિશ્ચય, એ બીજા બધા નિશ્ચય છે તે કાંઈ કામના નથી. કેમ કે અને મહારાજે મહારાજ સ્વામીનો નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે, ને નિશ્ચય છે એ જ સિદ્ધ દશા છે. આ સિદ્ધ દશામાં પણ આ વાત આવી. આપણે માનીએ છીએ આકાશમાં ઉડે, પાણી પર ચાલે, એ સિદ્ધ દશા નથી, એ તો સ્ટન્ટ છે. આધ્યાત્મિક સ્ટન્ટ કહેવાય. પણ નિશ્ચય આ સિદ્ધ દશા, મહારાજ સ્વામી નિશ્ચય થાય અને એમાં રુચિ કેળવાય, એમાં મન જોડાય, એ સિદ્ધશા છે. બાકી બીજી કોઈ સિદ્ધશા છે જ નહીં. બીજી બધી સિદ્ધશા છે તો તમને આડે અવરે લઈ જાય, માન વધારે, ઘણું બધું અવરાય થાય. અને ભગવાન સ્વામીનો નિશ્ચય થાય એ જ ખરી સિદ્ધશા છે. અને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાની સહિત જાણવું તેને જ કહ્યું છે. અને જ્ઞાની સહિત એટલે મહારાજ સ્વામી ભગવાન ઉપર જ તાન રહે, ભગવાનને મનમાં ધારે, એને મારે દેખવાનું જ્ઞાની સહિત દેખાવ તેને જ કહ્યું છે. અને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે, બીજું બધું દેખાય છે જ્ઞાની કરીને. એટલે મહારાજ સ્વામીમાં પ્રીતિ, મહારાજ સ્વામીમાં લગ્ની, આ જ્ઞાન, બીજું બધું જ્ઞાન નથી. આ બ્રહ્મ, પરબ્રહ્મ, જીવ, ઈશ્વર ને માયા, આ પાંચ ભેદ કયા છે એમાં બે ભેદ એ જ સાચું છે. મહારાજ સ્વામી નિશ્ચય થાય એ જ્ઞાની સહિત એટલે આ જ્ઞાન, બીજું બધું જ્ઞાન નહીં. બીજું બધું દેખાય છે તે પણ કાંઈ નથી. એટલે આપણે સત્સંગીએ તો આમાં બધું આવી જાય છે, અને એમાં દ્રઢતા વધે. અને મહારાજજી જે નિયમ આપ્યા છે એનું પાલ દ્રઢતા વધે, આમાં જ બધું આવી જાય છે. આપણને દેખાય છે બધું મોટું મોટું, બીજું ચારે બાજુ દ્રષ્ટિ નાખીએ તે બધું આશ્ચર્ય થાય, પણ આશ્ચર્ય તો આ જ ખરું છે. જેમ કોઈ 15 ફૂટ માણસ ઊંચો હોય અને નીકળે તો કેટલું આશ્ચર્ય લાગે. આખી દુનિયાના માણસ જોવા આવે 15 ફૂટનો માણસ, પણ મહારાજે કહ્યું કે મહારાજ સ્વામી આવ્યા છે એ જ મોટું આશ્ચર્ય છે. આ પૃથ્વી પર પધાર્યા, ક્યારે ભગવાન આવ્યા નથી અને આવ્યા, એટલે આ બધું. પણ મહારાજે બધું દાબી રાખ્યું, ઢાંકી રાખ્યું છે, નહીં તો એમાં પડી જાય.

તમે વાત કરી છે ને વિષય ખોટા કરવા, એ તો સાક્ય સમજ્યું. વિષય ખોટા કરવા એ સાક્ય સમજ્યું. ને એક ભગવાન ભાસે એમ કહ્યું છે, તે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાસે. એટલે નિશ્ચયની જ વાત આવી. તમે કઈ પ્રકારનું નિશ્ચય છે, નિર્વિકલ ઉત્તમ, એટલે બધું સમજણથી અને મને મનમાં ધારવીની વાત છે. બહાર બધું કાંઈ નથી. સ્વામિનારાયણની સ્વામી વાત કરી, કોઈ વાતની ચિંતા આવે તો ભગવાન માથે નાખી દઈ. ને આપણે તો બળિયા નહીં, ને એ તો બળિયા, તે એને રક્ષા કરતા આવડે. જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. એટલે પ્રહલાદજીની વાત એક ખરેખર આપણને બીજી રીતે દેખાય. જો મહારાજે આ એક હરિભક્તની દુકાન ખુલ્લી રહી ગઈ હતી અને સ્વામી બાપા રક્ષા કરતા હતા, એવી વાત આવી. પણ એટલે આ રક્ષા આપણી જુદી પ્રકારની, પણ રક્ષા મૂળ તો રક્ષા કરવાની વાત છે. તો ઇન્દ્રિયોથી થકી રક્ષા કરે. મારા સ્વામી તારા દેહને આત્મા નોખા કરે, એ આત્મા રૂપે વર્તો એ કરે, એ બધી રક્ષા જ છે. નહીં તો આપણે તો દેહમાંથી ક્યારેય બહાર આવ્યા નથી. માયા કાળક્રમ માયા એમાંથી ઊંચા આવ્યા જ નથી. તે બધી રક્ષા મહારાજ કરે છે, અનેક પ્રકારની રક્ષા કરે છે. પણ જે આપણે મનમાં ધાર્યું છે એ રીતની રક્ષા નહીં. સ્વામિનારાયણે સ્વામી વાત કરી છે સાધુનો, ને સાધુના સંઘનો મહિમા બહુ કહેવો ને બોલ્યા છે. હવે એથી આગી વાત નહીં થયાલે. ભગવાન જેમાં જોડાવાનું છે, જે

આપણે મુદ્દો છે એ મહારાજે કહ્યું કે એ બધું રાખવું. બીજું બધું સાધુનો અને સાધુના સંઘનો મહિમા બહુ કહ્યો, અને હવે બોલ્યા છે, હવે એથી આગી વાત નહીં ચાલે. એટલે એથી આ સાધુ ભગવાન મૂર્ત આવી ગયા, ભગવાન અને સંત, અને આપણને એ બે મળ્યા છે, એટલે હવે એથી આગી વાત નહીં ચાલે. અને એથી આગી વાત કંઈ છે જ નહીં. અને મહારાજ સ્વામી બધું આવી ગયું, એથી આગી વાત કોઈ છે જ નહીં. ને જેમ ભગવાનના ગુણનો પાર ના આવે તેમ સાધુના ગુણનો પાર નહીં, એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે ભેળા બોલ્યા. એટલે આપણે તો મૂર આવી ગયું છે, હવે બીજી કોઈ ઈચ્છા રાખવી નહીં, બીજે કોઈ ફાંફા મારવા નહીં. આપણે જે મળ્યું છે એ નિયમ પ્રમાણે રહેવું, મહારાજના આજ્ઞા પ્રમાણે, અને બીજી કોઈ ઈચ્છા રાખી બીજી બધું જ કારકર માયાની અંદર આવી જાય છે. બીજી એટલે બીજી કોઈ ઈચ્છા રાખે અમે શું નિબજે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી દે. આપણે તો સો બસો માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ. આપણે પોતે 100-200 માણસને પાંખ, હવે એક આપણે પાસે 10 શેરી ઉપાડી ભારે પડે તો સ્વામી કે આપણે કેટલા ભર્યા છે, તો 100-200 માણસો પાંખમાં લઈને ઉડી જઈએ એવા છે, એવા સમર્થ છે. આપણે 100-200 માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ, ને તે કરતાં આખા બ્રહ્માંડના જીવને લઈને ઉડી જઈએ એવા છે. લ આખા બ્રહ્માંડ આખું, હવે આ બધી આપણે તોપના ગોળા જેવી લાગે બધી વાત, પણ સાચું છે. કોણ બોલે છે? ગુણાતીતાન સાંઈ મૂળાક્ષર બ્રહ્મ એમની વાતો છે, એ બોલે છે. અને એ કોઈને ઉલ્લું બનાવવાની વાત નથી, એ બધી સાચી સાચી વાત કરે છે. પણ આપણે દેખાય નહીં, એ પણ ભગવાનની ઈચ્છાથી દેખાતું નથી. એટલે બધું બેલેન્સ કરીને આપણે કેવળ મોક્ષને માર્ગે જઈએ એવી ગોઠવણ કરી છે. આપણે

પરસ્પર્શકારી સામર્થ્ય છે, પણ બધા મનુષ્યાકૃતિ છે. અને મહારાજે સીધા એક મોક્ષનું દ્વાર ખુલ્લી રાખી છે, બીજા બધા બારણા બંધ કર્યા છે. કે અને મોક્ષ તો એટલી મોંઘી વસ્તુ છે, એટલી કિંમતી વસ્તુ છે, અને મોક્ષથી કોઈ મોટું સાધન નથી અને કોઈ વસ્તુ મોટી નથી. એટલે મહારાજે એ રીતે વાત કરી. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણા

प्रमुख स्वामी महाराज जय। प्रमुख स्वामी महास्वामी वचनामृतेश महास्वामी जय। જો શ્રીજી મહારાજ ભગવાન છે, બીજા કોઈ ભગવાન એમને તુલે ના આવે, એ સર્વોપરી ભગવાન છે। અને ભગવાન કેવા છે, અહીં પૃથ્વી પર આવ્યા પછી બધાને સુલભ થયા। ભગવાન તરીકે, ભગવાન અથવા સંત એ આપણને મળ્યા છે। આપણે વ્યવહારિક રીતે ગણીએ તો મહારાજની પ્રાપ્તિ અબજ રૂપિયા કહેવાય, અબજ રૂપિયા। અને આપણે બધા જે વ્યવહાર કરીએ છીએ, દોડાદોડી કરીએ છીએ સવારથી સાંજ સુધી, અને રાત દિવસ દોડાદોડી કરીએ, એ બે પૈસાના, એ બે પૈસામાં બધું આવી જાય, તો પ્રાપ્તિનો કેફ એટલે આ જે આપણે ભગવાન મળ્યા છે, સંત મળ્યા છે, એ બધા બુદ્ધિશાળી છો, બધા બુદ્ધિશાળી છો, અને ગણતી બાજ છો બધું, પણ અહીંયા ભૂલા પડીએ છીએ। પ્રાપ્તિનો વિચાર એક વાર આવે ને તો ઘણું બધું, કેટલું પાવર થઈ જાય, કેટલું કેફ થઈ જાય, પણ એ કોણ જાણે કેમ આવતું જ નથી। પણ એને વ્યવહારિક બુદ્ધિ છે, વ્યવહારિક બુદ્ધિમાં દોડાવ, પહેલાં તો માની લેવાનું કે મહારાજ એટલે પ્રાપ્તિ અબજ રૂપિયા, એ ગેરંટી છે, એ કંઈ ફૂસ્યું નથી, વાયદા કયાને ભોગ એવો નથી। શ્રીજી મહારાજ મળ્યા એ આપે

0: જી મહારાજ.
1: એ બે પૈસા, બે જ પૈસા, વધારે એક પાઈ પણ નહીં. તો હવે આટલું આ પ્રાપ્તિનો વિચાર તો કરો, બીજું કાંઈ નહીં. વિચારમાં જો વિચારમાં જો યોગી ગુણાતીતાન સ્વામી કહું કે આપણે તો અક્ષરધામમાં જવું છે, એવો એક સંકલ્પ કરવો. જો સંકલ્પ કરે તેવી રીતે મારા જે આ પ્રાપ્તિ થઈ છે એકવાર વિચાર તો કરો રોજ, એ તમે ધન્ય થઈ જશો ખરેખર. આટલું પણ આપણને ગમે એમ હોય પણ વિચાર આવતો જ, વિચાર જ નહીં આવતો તો બીજું આગળ ક્યાંથી બને. પણ આ સાચું માનીને ભગવાનનો વિશ્વાસ રાખીને આપણે ગણતરી કરીએ તો કેટલો ફાયદો થાય, ખરેખર પાવર ચડી જાય. આ બધા ડોસાભાઈ બીજા બધાને એવો પાવર હતો, એનું કારણ જ હતું પાવર. એનું કારણ ઉપરથી સામાન્ય દેખાય, પગમાં જોડાય નહીં કાંઈ નહીં, અને તમારા બધા મોટા મોટા બંગલાઓ પણ તો કાંઈ નહીં, બે પૈસા. અને આ જે પ્રાપ્તિનો કેફ હતો, પ્રાપ્તિ મળી એના કેફમાં રાસ્તા હતા, અને જખ મારે દુનિયા એને કોઈને પડી નથી બધા. અને તમારે બધું કેટલા આજીજી કરવી પડે, આ કરવું પડે, અને હાથ જોડીને આ દાસ આખી દુનિયાના ગુલામ થવો, એનો અમને તો અપરંપાર મહિમા છે. મહારાજ પોતે વાત કરે હું મારા મહિમાને કહેવા બેસું તો પાર આવે અમને, હવે એવી પ્રાપ્તિ થઈ છે. એટલે આપણે એક વાર તો વિચાર કરો, બે વાર જેટલી વાર વિચાર કરો એનો પાવર ચડશે. આ બધા ભક્તો હતા, એકાંતિક ભક્તો બધાને એવું પાવર હતું, એનું કારણ આ બેફિકર કોઈને પડી નહીં. અને તો એવી રીતે આપણે વિચાર કરીને આ વિચાર નહીં સોલિડ વિચાર કરવાનો. આ કેટલું કેટલું ખોઈએ છે આપણે, એક વાર વિચાર કરીને પાવર બધું ભરી દેવાનું. અને પછી જોજો મજા સદાનંદ સ્વામી મહારાજની.

ಪ್ರಮುಖ ಜಿತಮನೆ ಮೂಲವು ಶುಕಹಿರೆ ಕೃಪಾ ಕರೋ ಮುಜೋ ಪರೇ.

ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપ જો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર

गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय जय जय। गांधीजी एक कल्पना करी छे, भले कदाच कहवायू होय कि कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, पन कदाच एवं तमें मानो कि एवं एक आक्रमण थाय जबरदस्त भारत ऊपर, जिने लीधे भारत देश फरी बीजा कोई विदेशी ने हाथ में आवी जाए, अने એટલો જબરજસ્ત પ્રહાર કરે આપણા દેશ પર કે સમગ્ર સંસ્કૃતિ આપણી નષ્ટ થઈ જાય. ભારતીય સંસ્કૃતિ જેવું કંઈક અસ્તિત્વ હતું આ પૃથ્વી પર, એની નામ નિશાની ના રહે. એક પણ મંદિર નહીં, એક પણ ભારતીય સ્થાપત્યની કોઈક ઇમારત નહીં, કોઈ મકાન નહીં, કોઈક માણસ નહીં, કોઈક શિલ્પ નહીં, કોઈક એવું ચિત્રકામ નહીં, એક પણ શાસ્ત્ર નહીં. આવી કલ્પના ગાંધીજીએ કરી છે. પણ પછી ગાંધીજી કહે છે, માની લ્યો ભારતીય સંસ્કૃતિની નામ નિશાની ના હોય, બધું જ નષ્ટ થઈ ગયું હોય, પણ કદાચ એક ઉપનિષદ, મોટું ઉપનિષદ નહીં, નાનું ઉપનિષદ, ઈશાવાસી ઉપનિષદ, જેમાં 18 જ મંત્રો છે, અને આખું ઉપનિષદ પણ નહીં, એનો એક જ મંત્ર, પહેલો મંત્ર, અને એ પહેલો મંત્ર પણ નહીં, એનું ખાલી એક જ ચરણ, જો એ એક મંત્ર, એક ઉપનિષદના એક મંત્રને ખાલી એક ચરણ એક ફાટેલા પાણી ઉપર કદાચ આમ હવામાં ઉડતું હોય, અને એ પાણી કોઈક માણસના હાથમાં આવી જાય, ગાંધીજી કહેતા મને વિશ્વાસ છે એ એક ઉપનિષદના એક મંત્રના એક ચરણમાંથી આખી ભારતીય સંસ્કૃતિ

આજે ઈશાવર સિંહ ઉપનિષદની જે આપણે વાત કરી એનો જે પહેલો મંત્ર છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભૂંજિતઃ ન કસ્યચિત દૃઢમ ધનમ ગૃદા. એનો પહેલો મંત્ર છે. એનો જે એક ચરણ છે, એક ચરણ એક અર્ધો ભાગ, તેન ત્યક્તેન ભૂંજિતઃ. શાસ્ત્રીય રીતે તેનો અર્થ બધા જુદા જુદા કરતા હોય છે, પણ એક અર્થ એ પણ નીકળે છે કે ત્યક્તેન ભૂંજિતા, ત્યાગ કરીને ભોગવો. આ ભારતીય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ ભોગની સંસ્કૃતિ નથી, ત્યાગની સંસ્કૃતિ છે. બહુ જ આ ગહન જ્ઞાન છે. ત્યાગ કરીને ભોગવું, કંઈક છોડવું પછી પ્રાપ્ત કરવું. ઉમાશંકર જોશી, આપણા ગુજરાતના એક મૂર્ધન્ય સાહિત્યકાર થઈ ગયા, એ પોતે એવું કહેતા કે આ ઉપનિષદનું જે ગહન જ્ઞાન એ માતા જીવી જાણે છે. તેન ત્યક્તેન ભૂંજિતઃ, એ પોતે પહેલાં ત્યાગ કરે છે પછી ભોગવે છે. એ ત્યાગ પણ પોતામાંથી કરે છે, આત્મસમર્પણ કરે છે. એટલા માટે માતાનો આટલો બધો મહિમા કહેવાયો છે કે સહસ્રહંત પિતુર માતા ગૌરવેના તિરિચ્યતે. હજાર પિતા કરતાં પણ એક માતા ચડી જાય, કારણ આપણે જોયું ગઈકાલે ગર્ભધારણ પોષાભ્યમ, કે પોતે એવો ભોગ આપે છે. એ નવ નવ મહિના સુધી એ બાળકને પોતાના ગર્ભમાં રાખે છે અને પોતામાંથી એ બાળકને પોષે છે. તો જ્યાં આપણે આવું આત્મસમર્પણ જોવા મળે છે ત્યાં આપણે માતૃત્વના દર્શન કરીએ છીએ. સ્વામીશ્રી પણ આપણા સૌ માટે યથાર્થ માતા છે, કારણ કે એ પણ આત્મસમર્પણ કરે છે. શેનું શેનું સમર્પણ કરે છે?

0: નારાયણ.
1: આજે સ્વામીશ્રીના કહેવાથી આખી સંસ્થા ચાલે છે. સ્વામીશ્રીના કહેવાથી અહીંયા બાંધકામ થાય, સ્વામીશ્રીના કહેવાથી આ બાંધકામ તૂટી જાય, સ્વામીશ્રીના કહેવાથી અહીંયા પ્રગતિ થાય, સ્વામીશ્રીના કહેવાથી અહીંયા વિકાસ થાય, સ્વામીશ્રીના કહેવાથી આ પ્રવૃત્તિ બંધ થાય, આ ચાલુ થાય. સ્વામીશ્રીના આદેશ પ્રમાણે જ એકે એક સાધુ, કોઠારી હોય કે ભંડારી હોય કે પૂજારી હોય, એના આદેશ પ્રમાણે જ આજે સ્વામીશ્રીએ કીધું છે. સ્વામીશ્રી પરવાનગી આપી છે, સ્વામીશ્રી પૈસા પોડા પાડે છે, એટલે આપણે અટલાદરા મંદિરનું આ સંકુલ વિકાસનું પણ આયોજન કરી શક્યા છે. આજે હરિભક્તો પૈસા કોને આપે છે? સ્વામીશ્રી દેશ પરદેશ ફરે છે અને હરિભક્તો પ્રેમથી પોતાનું આર્થિક ત્યાં અનુદાન આપે છે કે મને તમને જોઈને નહીં, આપણો તો ભાવ ભોજવે ભાવ નથી પૂછતો. આ તો સ્વામીશ્રીની ચુંદડી પહેરી છે તો બધા નમસ્કાર કરે છે મહિમાથી સ્વામીના સંબંધે, બાકી બાર ઉભારી આપણે ખબર પડે, કોઈ આપણા ઉપર થૂકે પણ નહીં. સ્વામીશ્રીને કેવળ જોઈને આજે હરિભક્તો મન સ્વામીશ્રીને કેવળ જોઈને આજે હરિભક્તો મન મુક્ત

ಪ್ರಿಯ ಆಲಿಶಾನ್ ಮೇಲ್ಜ ಮಂದಿರು ಸ್ವಾಮೀಶ್ ಅಮೇರಿಕಾ ಬಂದ್ಯ ಹಿಸ್ಟಿನ್ ಶಿಕಾಗೋ. ಸ್ವಾಮೀಶ್ ನೀಕರಿಗ್ಯಾ ಅಹಮದಾಬಾದ್ ಲಂಡನ್ ಪೋಚಿಗ್ಯಾ. ಹವೆ ಸ್ವಾಮೀಶ್ ಕ್ಯಾರೆ ಪಾಚಾ ಜಾಸ್ ಅಮೇರಿಕಾ ચાર વર્ષ પછી ગયા હતા અને જશે તો ક્યારે ક્યારે જશે? બે ત્રણ ચાર પાંચ વર્ષ પછી. કેટલા દિવસ માટે? ત્યાં કોણ કોના માટે મંદિરો બાંધ્યા છે? હરિભક્તો માટે, આપણા માટે. તો જે હરિભક્તો મન મૂકીને દાન સ્વામીશ્રીના કહેવાથી કરે છે એ દાન તો પોતા માટે રાખતા નથી, હરિભક્તને પાછું આપે છે. અને આજે તો સ્વામીશ્રીએ જે પણ કંઈક આ સંસ્થાનો વિકાસ કર્યો છે, સ્વામીશ્રીએ પોતા માટે કંઈક કર્યું હોય એવું એક વસ્તુ બતાવો. સ્વામીશ્રી પાસે જ્યારે પણ કંઈક એમના ઉતારાના વિશે જે પણ કંઈક પ્લાન બતાવવા મેં જે પણ કંઈક આમ પોતાની સગવડ માટે કંઈક બતાવવા આવે, સ્વામીશ્રી તરત જ ત્યાં ત્રીજું લોચન ખડે છે. સ્વામીશ્રીને જે ગરમ કરાય ને, પુણ્યોક પ્રકોપ જોવો હોય, બહુ સહેલી વાત છે. સ્વામી આપણને કંઈક એમના ઉતારા માટે વાત કરવાની અથવા તો હરિભક્તોને કંઈક તકલીફ પડે એ વાત કરવાની, સ્વામીને તરત આમ ગરમ થઈ જાય. ત્યાં સારંગપુરમાં જે નવા ઉતારાની વાત ચાલતી હતી અને સ્વામીશ્રીને ઉતારાને બધું જે બાંધકામની વાત, અને પછી એક જ યુક્તિ આવડી કે સ્વામી આ તો હરિભક્તો હોય તો એ લોકોને વ્યવસ્થા બધી આપી સચવાય, કે આ તો બરાબર છે. હરિભક્તોનું નામ દેવો તો સ્વામી કે બરાબર, તો વાંધો નહીં, હરિભક્તોને બધું સાનુકૂળ રહેવું છે. હરિભક્તો માટે સ્વામીશ્રી એક પડે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ પદે છે, એ ધારે પ્રમાણે એ સત્સંગની વૃદ્ધિ કરી શકે છે, અભિવૃદ્ધિ કરી શકે છે, એ ધારે પ્રમાણે માણસને આવા પણ દે. આજે સ્વામી તો ઉદાર છે, જો ધારે પોતાનું વર્ચસ્વ બતાવવું હોય, સત્તા અજમાવી હોય તો દરવાજા બંધ કરી નાખે તો મંદિરના આપણી કોની તાકાત છે અંદર જઈ શકે? લીગલી સહી તો પ્રમુખ સ્વામી મહારાજની જ ચાલે છે, બરાબર? એટલે પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્થાના ધણી છે, પણ ધણી તરીકે જે રાખ્યું જ નથી, એ ધણી આપને માને છે. આ સંસ્થાના જે એની પાછળ જે પણ કંઈક પૈસા આવે છે, જે પણ કંઈક મિલકત છે, એ સ્વામીશ્રી આપને આપે છે કે તમે ભોગવો. આ મંદિર તમારા છે, આ સંસ્કારધામ તમારા છે, આ સભા મંડપ તમારો છે, તમે આવો ભજન ભક્તિ કરો, બસ એની આપણને આશીર્વાદ થી આજે મોટા બધા કારીગરો દ્વારા લંડનમાં મંદિર થયું. આજે પણ જે શિકાગો હિસ્સામાં પથ્થર ગયા, બધું જ હર્ષદભાઈએ બધું એ પૂરું પાડ્યું. અને આજે સ્વામીની કૃપાથી જે બહુ જ મોટી એમને સેવા મળી છે દિલ્હી અક્ષરધામની, આમ દિલ રેડીને ત્યાં જે કામ કરે છે પ્રાણ પૂરીને, એ હર્ષદભાઈ આમ ખૂબ જ મહિમાપૂર્વક એ કરે છે. સ્વામી આપણને પણ એમના ઉપર અઢળક રાજીપો છે. એ હર્ષદભાઈ ચાલતો એક પ્રસંગ છે. ઘણા વર્ષો પહેલાં એમને કંઈક અકસ્માતમાં એમની પગમાં બહુ જ એક ગંભીર ઈજા થઈ, બહુ સખત એમને વાગ્યું હતું. એ વખતે સ્વામી આપણને સમાચાર મળ્યા કે હર્ષદને વાગ્યું છે. હર્ષદ તો સ્વામીને જંબુરિયો કહેવાય. સ્વામીશ્રીને જે પરદેશ પણ લઈ ગયા હતા, સ્વામી બાપાને ઘણીવાર આમ અવારનવાર એમને ટોકે પણ છે, આમ પોતાના આમ સાવ એકદમ સખાભાવ પુત્ર હોય ને એવી રીતે સ્વામી બાપા એને રાખે છે. બાપાને સમાચાર મળ્યા કે હર્ષદને વાગ્યું છે. સ્વામી બાપાએ ચાર પત્ર લખ્યા. 30 દિવસમાં સ્વામીશ્રીએ ચાર પત્ર લખ્યા, કુલ 20 પાના થતા હતા. એ પત્રનું તમે સંકલન કરો ને, સ્વામીશ્રી જે અંતરની ભાવના છે દરેક હરિભક્ત માટે, આ તો હર્ષદ એક નિમિત્ત બન્યા છે, પણ એમાં સ્વામીજી એક પછી એક જે વાત લખે છે, સ્વામી બાબા પહેલાં લખે છે કે આપના સમાચાર મળ્યા, આપના તારા નહીં, આપના સમાચાર મળ્યા ઘણું દુઃખ રહે છે. દુઃખ થયું એવું નહીં, દુઃખ રહે છે. સમાચાર જાણીને પ્રાર્થના ચાલુ કરી છે, પૂજામાં પણ માળા ફેરવું છું. હરિભક્તને દુઃખ થયું છે, પ્રાર્થના ચાલુ છે, પ્રાર્થના કરી નાખે એવું નહીં, પ્રાર્થના ચાલુ છે, પૂજામાં પણ માળા ફેરવું છું. પછી સ્વામીશ્રી કહે છે કે તારી સેવા તો મારે કરવી જોઈએ, કે તે યોગી બાપાની સેવા કરી છે, ભૂખ તરસ દેશ સામું જોયું નથી, માટે એવું રહ્યા કરે છે કે તારી સેવા હું ક્યારે કરું, થઈ શકતી નથી સેવા, એનું દુઃખ રહ્યા કરે છે. પછી સ્વામી લખે છે કે તે જે સંસ્થાની સેવા કરી છે એ તારા માટે તો સંસ્થા જેટલું ના કરે એટલું ઓછું છે. સ્વામી આપણને એક ખાસિયત છે, આવી રીતે જ બોલે છે. આમ તો એવું બોલવાનું હોય કે જેટલું કરે એટલું ઓછું છે, પણ સ્વામી હંમેશા આવી રીતે લખતા હોય છે, બોલતા હોય છે કે તારા માટે જેટલું ના કરે એટલું ઓછું છે. પછી બીજા પત્રમાં સ્વામીશ્રી લખે છે કે તે યોગી આપણની આજ્ઞાથી ભૂખ તરસ જોયા વગર તાળ તડકો દેહને ખોટો કરીને તે સેવા કરીશ, કે તું તો મારા હાથ પગ જેવો છે, તને જ પગમાં વાગ્યું માટે દુઃખ રહ્યા કરે છે. એકની એક વાત કરે છે, યોગી આપણને રાજી કરવા માટે તે દેહ ખોટો કર્યો છે, માટે તારા માટે તો જેટલું ન કરે એટલું ઓછું છે. પછી સ્વામી એક વાક્ય બોલે છે, લખે છે.

0: કે તું તારા આ સારવારની જે પૈસા માટે જરાય ચિંતા કરતો નહીં, તારા માટે તો લાખશું એથી વધારે પૈસા ખર્ચવા પડે તો પણ ઓછું છે. સ્વામીશ્રી એક પોતાના યુવક એક સમર્પિત કાર્યકર માટે લાખ કરતાં પણ વધારે પૈસા કરવા માટે પૈસા ખર્ચવા માટે જરાય સંકોચ અનુભવતા નથી. આ કેવળ એમની ભાવના નથી, સ્વામીશ્રી કરી બતાવ્યું છે. આપણા જ અટલાદરના જૂના વડીલ સંત ચતુર્ભુજ સ્વામી શાસ્ત્રીમાળના વખતના ખૂબ જ મહિમાવાળા, ખૂબ જ ભીડો બેઠેલો એ વખતે પણ જ્યારે વૃદ્ધ અવસ્થા આવી, દેહ પણ સાથ ના આપે, ત્યારે એમની બે કિડની ફેલ થઈ, બે. એટલે ડાયાલિસિસ વગર પોતાનું જીવન શક્ય જ નહોતું. મહિને મહિને, અઠવાડિયે અઠવાડિયે કે મહિને મહિને ડાયાલિસિસમાં એમને સતત ત્યાં જોડાવવું પડતું, ખર્ચ પણ થતો હતો. ચતુર્ભુજ સ્વામીના અંતરમાં રંજ રહ્યા કરે કે આપણે સેવા એ વખતે કરી નાખી, અત્યારે કંઈ સેવા થતી નથી અને મારા લીધે આવો ઠાકોરજીનો પૈસાનો વ્યય થાય છે, એમના મનમાં રહ્યા કરે. સ્વામી આપણને કીધું કે સ્વામી હવે મારો દેહ કંઈ સાથ આપતો નથી, મારાથી કંઈ સેવા થતી નથી, માટે હવે ડાયાલિસિસની કંઈ જરૂર નથી, મને અક્ષરધામમાં લઈ જાઓ, ડાયાલિસિસ બંધ કરાવી દો. એમને ખબર હતી કે ડાયાલિસિસ બંધ કરશું શરીરમાં ઝેર પ્રસરી જશે, મરી જ જવાનું હતું, ધામમાં જ જવાનું હતું. એટલે સ્વામી આપણને વિનંતી કરે છે કે ડાયાલિસિસ બંધ કરો, મને ધામમાં જ લઈ જાઓ, મારાથી હવે આ સહન થતું નથી. આજે દેહની પીડા કરતાં ઠાકોરજીનો આ જે ખર્ચ થાય છે એ મને વધારે પીડાદાયક લાગે છે. સ્વામીજી કહે છે કે ડાયાલિસિસ ચાલુ રહેશે અને જેટલી બને ત્યાં સુધી એ ડાયાલિસિસ ચાલુ રહેશે. હું બે ગામડા વધારે ફરીશ પણ તમારા ડાયાલિસિસ સેવા હું લાવીશ. સ્વામી કહે છે કે ભલે એ મારા ભાગે આવે. સ્વામી કહે છે કે તમે બહુ સેવા કરી છે, હવે અમારો વાર આવ્યો છે. શાસ્ત્રીમાળના વખતમાં આપે તો ખૂબ ભીડો બેઠો છે, હવે તમારી સેવા માટે અમને એક મોકો મળ્યો છે. બે ગામડા ફરીને હું વધારે સેવા લાવીશ પણ તમારી ડાયાલિસિસની જે સેવા અમે કરશું. એક વર્ષ સુધી ડાયાલિસિસ સેવા ચાલી, ચતુર્ભુજ સ્વામી ધામમાં બેસી ગયા. સ્વામીશ્રી આવી રીતે પણ સંતો હરિભક્તોના આ દેહની સારવાર માટે, માવજત માટે, સત્સંગ નિભાવવા માટે આવી રીતે પૈસા ખર્ચ્યા છે. આપણે લાગે કદાચ આ તો સંત છે શાસ્ત્રીમાળના વખતના જૂના, પણ નાના નાના બાળકો કદાચ જેના સંપર્કમાં ડાયરેક્ટ પણ ના આવ્યો એવા બાળકો માટે પણ સ્વામીશ્રી કેવો ખર્ચ કરવા માટે તૈયાર છે. સ્વામીશ્રી ગોંડલ ગુરુકુળમાં હતા અને બધું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા. એમ વ્યવસ્થાપક સંતો બધી કાર્યકરો બધા વાત કરતા હતા કે સ્વામી આવી રીતે અમે જમાડે છે, રમાડે છે, છોકરાને રાખીએ છીએ. સ્વામીશ્રીએ તરત ત્યાં ભલામણ કરી કે છોકરાઓને બરાબર પૌષ્ટિક ખાવાનું આપવાનું, દૂધ પણ સારું આપવાનું. સ્વામીએ કીધું કે એ લોકો નાના છે, આ પૌષ્ટિક ખોરાક મળશે તો જ એ લોકોનો સારો વિકાસ શારીરિક રીતે પણ થશે માટે. અને પાછી સ્વામીને ખબર હતી કે આપણે ફી ઓછી લઈએ છીએ, એકદમ રાહત દળે આ છોકરાઓને આપણે ભણાવીએ છીએ, ગામડાના છોકરાઓ છે. સ્વામી કહે ફી નહીં વધારવાની પાછી, કે વ્યવસ્થા સારી આપે છે એટલે ફી પણ વધારે, એવું નહીં. કે હું બે ગામડા વધારે ફરીશ પણ છોકરાને સારામાં સારી રીતે રમાડો જમાડો ને રાખો. આ સ્વામીની ભાવના. સ્વામીએ ઉકાઈ છાત્રાલયમાં પણ આવી જ ભાવના વ્યક્ત કરેલી. ત્યાં તો આદિવાસીઓ રહે છે, આદિવાસી. સ્વામી ક્યારેય બાળકોના સંપર્કમાં પણ નહીં આવે, માતા પિતાને નહીં ઓળખતા હોય, છતાં જ્યાં સ્વામી ત્યાં ગયા અને ખબર પડી કે છોકરાઓને પાવડરનું દૂધ પીવડાવવામાં આવે છે, પાવડરનું. સ્વામીશ્રીને એકદમ હૃદય ધ્રુવી ઉઠ્યું. સ્વામી કહે છે કે આ નાના બાળકો છે, હજી તો આમ ચડતું લોહી છે, એ લોકો હજી શરીરનો બાંધો હજી બંધાઈ રહ્યો છે અને કાચું આવું પાવડરનું દૂધ તમે આપો છો. સ્વામી કે ગાયને ભેંસનું દૂધ આપવાનું અને એમાં જરાય પાણી પણ ભેળસેળ પણ નહીં કરવાની, કારણ કે જો એ લોકોને સારું દૂધ મળશે. સ્વામી પહેલાં પૂછે કે બધાને બધા પી છે કે નહીં. પેલા વ્યવસ્થાપક કહે છે કે એ વ્યવહારુ જવાબ આપ્યો કે સ્વામી જેને ભાવે પી, ના ભાવે ના પી. આ વ્યવહારુ જવાબ કહેવાય, પ્રેમમાં વ્યવહાર ના આવે. સ્વામી કે ચોખ્ખું દૂધ આપવાનું, ગાય કે ભેંસનું દૂધ આપવાનું, પાણીમાં પણ ભેળસેળ નહીં કરવાની એમાં, કારણ કે અત્યારે એ લોકોનું ચડતું લોહી છે, એ પ્રમાણે જે સારો ખોરાક મળે એ પ્રમાણે એ લોકોને પૌષ્ટિક આહારના આધારે એ લોકોનો શરીર બાંધો થતો હોય છે. સ્વામી કે અમે ખર્ચ અમે બેઠા છે ને, અમે ખર્ચ ભોગવ છું, તમે શા માટે ચિંતા કરો છો. સ્વામીશ્રી આવી રીતે તો પ્રસંગે આ આર્થિક ભોગ આપવા માટે પણ ખૂબ તૈયારી બતાવી છે, કરી બતાવ્યું છે. પણ હજી આર્થિક ભોગ કરતાં પણ એક સૂક્ષ્મ ભોગ છે કે જે પૈસાથી પણ ના મળે એવી શું વસ્તુ છે? સમય. પૈસા તો કદાચ જાય તો પાછા આપણે કમાવી શકીએ, એકવાર સમય ગયો એ ગયો, તક ગઈ એ ગઈ, દિવસ ગયો એ ગયો, એ પાછો આવતો નથી. સ્વામીશ્રીએ એટલે પૈસા કરતાં પણ એક વિશેષ ભોગ આપ્યો છે, એ સમયનું દાન. સ્વામીશ્રીના મનમાં હર હંમેશ રહ્યા કરે છે કે કેમે કરીને હરિભક્તોને મળું, કરું, એ લોકોના પ્રશ્નો સાંભળું, એ લોકોને સમાધાન આપું, એ લોકોને સુખ આપું. સ્વામીશ્રીના કેટલાક અમુક પરિસ્થિતિ એવી સર્જાય છે, એ પોતે લાચાર બની જાય છે. અમુક હરિભક્તોને સાચવવા માટે ક્યારેક અમુક હરિભક્તોને લાભ નથી મળતો, પણ એ વખતે આપણે એવું લાગે છે કે સ્વામી પાસે ટાઈમ નથી, સ્વામી બિઝી છે, મને લાભ ના આપ્યો. પણ એ વખતે આપણે એટલું જ યાદ રાખવું પડે કે સ્વામી બિઝી કેમ છે, કારણ કે એ વખતે બીજા જ હરિભક્તો માટે એ સ્વામી કાઢતો હોય છે. સ્વામી બાપા માટે કોઈ પર્સનલ ટાઈમ જેવું છે જ નહીં. વર્મા સાહેબ બોલેલા એકવાર કે સ્વામી બાપાનું જીવન જ એવું છે ને, પર્સનલ લાઈફ જેવું કંઈક છે જ નહીં. સ્વામીશ્રી પોતા માટે કંઈક ટાઈમ કાઢ્યો હોય એવું આપણે ક્યારે જોયું છે? સ્વામીશ્રીએ આટલા વર્ષના વિચરણમાં, સ્વામી ગાદી ઉપર આવ્યા છે ત્યારથી આપણે 71 સાલથી આજે 33 વર્ષ થયા, સ્વામીશ્રી ક્યારે એવું કીધું છે કે ચાલ હવે રવિવારની રજા, હોલિડે, વેકેશન, અથવા તો હું બહુ થાકી ગયો છું, હવે બસ કંઈક હિલ સ્ટેશન ઉપર જવું છે મારે, આમ સાપુતારા કે આમ નાસિક કે કંઈક હવે પરદેશમાં. હવે સ્વામી પરદેશમાં ગયા છે, ક્યાં ફરવા ગયા છે? બાપા સાથે ફર્યા છે પરદેશમાં. સ્વામી બાપા લંડન ગયા હોય, મંદિરની બહાર પગ નથી મૂક્યો. આપણે લાગે કે સ્વામી બાપા લંડન છે, પણ ઉતારાથી ઠાકોરજી, ઠાકોરજી સાવા મંડપ, ત્રણ જ જગ્યા સ્વામી બાપા માટે છે, બહાર જ નથી ગયા સ્વામી. કે સ્વામી આમ લાગે છે પરદેશ, પણ કંઈક પરદેશની કંઈક આમ હવા ખાવાનું હોય, કંઈક ફરવાનું હોય, સાઇટ સીઈંગ હોય, કશું જ નહીં. સ્વામી બાપા માટે, એમના પોતા માટે કંઈક એમને સમય કાઢ્યો હોય, મારો પર્સનલ રીડિંગ ટાઈમ, મારો પર્સનલ કંઈક પોતાની સાધના, આ જ સાધના માને છે. હરિભક્તો માટે જીવન વિતાવવું એ જ સાધના એમના માટે. સ્વામીશ્રી ક્યારેક ક્યારેક આવું બોલી પણ જાય છે. 95 પ્રસંગ છે, સ્વામીશ્રી ત્યાં મંદિર મહોત્સવ નિમિત્તે ગયા હતા. પ્રતિષ્ઠાને લગભગ 13 દિવસ બાકી છે, 7 ઓગસ્ટ 1995. એ વખતે સ્વામીશ્રી ત્યાં મંદિરમાં આવે છે, જૂના મંદિરે. અને એ વખતે સુણાવના મૂળ હરિભક્ત પ્રવીણભાઈ એમની નજરે પડે છે. હવે આ પ્રવીણભાઈએ ખૂબ જ મોટી એક સેવા આપણી સંસ્થાની કરેલી. ઈદી અમીનના વખતમાં જ્યારે યુગાન્ડામાંથી બધાને ધકેલ્યા, એ વખતે આપણું જે કંપાલોનું મંદિર હતું એની જે મૂર્તિ ત્યાંથી કાઢી અને એકદમ કાળજીપૂર્વક, એકદમ વફાદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક એ મૂર્તિને પાછા પોતે લંડન મોકલેલા. એ મૂર્તિને મને ખ્યાલ છે પ્રમાણે કાં તો લંડનમાં અથવા લેસ્ટરમાં એ પછી મૂર્તિ બાપાએ પધરાવી હતી પણ ખરા. પણ આ પ્રવીણભાઈ આવ્યા શિર સાથે એ વખતે પક્ષ રાખેલો સત્સંગનો, એટલે બહુ જૂના સત્સંગી. હવે બાપાની દ્રષ્ટિ આ પ્રવીણભાઈ ઉપર પહોંચે જાય છે, એટલે સ્વામીજી તરત એને બોલાવે છે કે પ્રવીણ, કે અમે આટલા દિવસથી અહીંયા છીએ, લંડનમાં આવ્યા છે, તો કેમ દેખાતો નથી, તને ખાસ અમે યાદ કરીએ છીએ, સ્વામીજી આવું બોલે છે. એટલે સ્વામીજી પ્રેમથી નજીક બોલાવે છે, હાથ ફેરવે છે, બધું આમ તપાસ કરે છે કેમ છે કેમ નહીં. સ્વામીજી છે ને એકદમ ચકોર છે, આંખ બધાની આમ ફેસ રીડિંગ એવું પાવરફુલ છે ને, તરત પામી ગયા કે આમાં કંઈક ગડબડ છે. પહેલાં એ પણ સ્વામીએ રિસ્પોન્સ ના આપી શક્યો પ્રવીણ. એટલે સ્વામીએ તરત પૂછ્યું કે શું પ્રવીણ, કંઈક બેઠું બેઠું નથી ને? એટલે પેલા એ તરત માથું નીચું જોયું. સ્વામી એકદમ પ્રેમથી વાત કરી કે હા, કંઈક પેઠું એટલે જ ના અવાય. સ્વામીશ્રીને પ્રેમથી વાત કરે છે કે પેઠું હોય એટલે જ ના અવાય. આજે પવિત્ર એકાદશી છે, શ્રવણ સુદ એકાદશી તે દિવસે, આજે પવિત્ર એકાદશી છે, ઠાકોરજી અહીંયા બેસવાના છે, ઠાકોર ત્યાં પ્રતિષ્ઠા થવાની હતી. ગઈકાલે જ લંડન મંદિર 9 વર્ષ પૂરા થયા. સ્વામી કે હવે થોડા દિવસમાં ઠાકોરજી બેસવાના છે, એ નિમિત્તે પણ પ્રતિજ્ઞા કરો કે તમારા, કે હવે આ પાપ કાઢવું જ છે. સ્વામી લખે છે કે તમારા જવા માટે તો આ મંદિર કરીએ છે. પછી સ્વામી કહે છે કે તે તમે આટલી સેવા કરી, તમને યાદ કરવા પડે ને. એટલે પ્રવીણથી રેવાયું નહીં. પ્રવીણભાઈ પછી સામે તો એ રવિવાર બધા પગે લાગવા આવતા હોય ત્યારે તો મળી જવાય ને, ભગવાન અને સંત તો કોઈ આવે એની રાહ જોતા હોય છે, એ બીજી નથી. સ્વામીશ્રીની આ એક જીવન ભાવના છે, જીવન ભાવનાની જીવન શૈલી છે કે એ રાહ જોતા હરિભક્તો કાર્ય આવે. યોગી બાબા માટે સાંભળેલું કે યોગી તો હરિભગવાનની વાટ જ જોતો હોય, એમ સ્વામી બાબા કહે છે કે ભગવાન અને સંત તો કોઈ આવે એની રાહ જોતા હોય છે, એ બીજી નથી. સ્વામીશ્રી આટલા પોતે કાર્યક્રમો વસ્ત હોય છે, છતાં પણ નાના નાના હરિભક્તો માટે, નાના નાના સંતો માટે પણ એટલો ટાઈમ કાઢી શકે છે. યાદ છે હમણાં ગયા દિવાળીએ કેટલાક સાધુપણ જે છેલ્લા સંતો જે ટ્રેનિંગ લઈને બહાર નીકળવાનો હોય એ લોકોની સાથે ત્યાં છેલ્લે દિવાળીમાં બાપાના લાભ લેવા માટે ગોંડલ ગયા હતા. અમે ત્યાં પહોંચે લગભગ 11 વાગ્યા હતા. કેટલાક સંતને એવા નિયમ હોય છે કે બાપાના દર્શન ના થાય ત્યાં સુધી પાણી ના પીવું. આગલે દિવસે ઉપવાસ પણ હતો, એકાદશીનો આખો સંપૂર્ણ ઉપવાસ. બીજે દિવસ 6 વાગે જે પારણા કરો ને એ પારણા પણ ના કર્યા. અમે ગોંડલ પહોંચે 11 વાગી ગયા હતા, ઠાકોરને દર્શન કરી લીધા, પણ એક પેલા આશય ઊભા હતા કે કદાચ સ્વામી આપણનો દરવાજો ખોલે અને દર્શન થાય. અંદર સમાચાર મળે કે જ્ઞાનેશ્વર સ્વામી નારાયણ મણી સ્વામી અંદર બેઠા છે બાપા સાથે. એટલે કે પતી ગયું, હવે 12:30 વાગે દરવાજો ખોલશે, કારણ કે એ લોકોની મીટિંગ બહુ ભારે હોય છે, બધી લાંબી લાંબી બધી વાત ચાલતી હોય સ્વામી બાપાની. એટલે બધા તો પણ છતાં બેઠા કે કંઈ કરવાનું તો હતું નહીં, સ્વામી દર્શન થાય પછી જ પાણી પીવાનું જમવાનું હતું. એટલે બધા રાહ જોઈ, ખબર પડી ગઈ હતી કે એકદમ અંગત મીટિંગ ચાલે છે, એકદમ પાયાની મીટિંગ સંસ્થાની ચાલે છે. પણ બધાની પ્રાર્થના એવી હશે તો દરવાજો ખોલ્યો, અને દરવાજો આમ ખોલ્યો અને પછી સ્વામી બાપાને જોયા, સમાચાર આપે કે સારંગપુરી સંતો આવ્યા છે, સ્વામી કંઈક બોલાવો. અને એ વખતે જે સ્વામી નાની રૂમ આપણને નાની સોફો, સ્વામી આ બાજુ જ્ઞાને સ્વામી નારાયણ મુનિ સ્વામી 30-35-40 સંતો એ નાના સોફાને ઘેરી વર્યા, એક ઉપર એક અંદરથી આમ કોઈ મોઢું કાઢે અને એમ કે સ્વામીને કંઈ દર્શન થાય. અને સ્વામી બાપાએ એકે એક સંતને નામ પૂછી પૂછીને ત્યાં વિશેષતા પૂછી, ખાલી નામ પૂછી કે ચાલો જયસ્વામી આશીર્વાદ છે ચાલો લાઈનમાં આવી જાઓ બધા, એવું નહીં. નારાયણ મુનિ સ્વામી પાસે બધાનો પરિચય આપ્યો કે આ કોણ, આ ક્યાંનો, કે હા એનો ભાઈ પણ એક સાધુ છે, કે આ સ્વામી આપેલો નહીં, આપેલો અમદાવાદમાં આપણા કાર્યકર છે બસ એનો દીકરો. પછી કે આ સ્વામી તમે આગળ પેલું ત્યાં યોગી આપણી રૂમમાં પેલા શ્લોક પેલી કડી ગાય છે કે આ પોતે, એમ કરીને એક એકની વિશેષતા આવે. સ્વામી પછી મેં ટાપ પડી કે હા બરાબર છે કે તારા પપ્પાએ તમને બહુ સેવા કરેલી એમ, બાપા પછી વચ્ચે વચ્ચે પૂછે અને એકબીજાની સાથે ગમત કરતા જાય. લગભગ 10-15 મિનિટ બધા જ સંતોનો પરિચય મળ્યો. અને આમ ત્યારે આપણે એવું લાગે કે સ્વામી આપણને આમ સાવ નવરા હોય ને, નવરા ધૂપ બેઠા હોય અને જીવનમાં કંઈક બીજું કંઈ કામ જ ન હોય એવી રીતે બેઠા હોય એવું આપણે લાગે. હવે એક બાજુ કેટલી અગત્યની મીટિંગો ચાલતી હોય પણ સ્વામી આપણે જ્યારે સંતો મળે ત્યારે એમ થાય કે બસ, કારણ માટે એમના માટે આ જ સૌથી અગત્યનું કામ હતું. જે પણ એ મીટિંગમાં બેઠા હતા એ સંતોની જ વાત કરતા હતા, સંતોને કેવી રીતે સારી રીતે આપણે ટ્રેનિંગ આપી શકીએ, સંતોને સારી રીતે આપણે તૈયાર કરી શકીએ, સંતોને સંસ્થાની જેમાં સેવા બરાબર આપણે જોડી શકીએ એના માટે જ મીટિંગ હતી. આ તો પ્રત્યક્ષ આવ્યા સંતો, સ્વામી બધાને પ્રેમ ત્યાં એક બે જણ રહી ગયા હતા પાછા, સ્વામી રાહ જોઈ કે પેલા લોકો ક્યારે આવે, આવીને એ લોકોને પણ બરાબર ન્યાયથી એ લોકોને ત્યાં દર્શન આશીર્વાદનું સુખ આપ્યું. સ્વામી આપણને મનમાં હંમેશા રહ્યા કરે છે. નવરાનો પ્રસંગ છે કે બાપા જ્યારે આફ્રિકા પધારેલા ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ માટે નૈરોબીની, અને એ વખતે સંતો જ્યારે હરિભક્તોના આગ્રહથી ત્યાં પેલા સફારીમાં હરિભક્તો લઈ ગયા હતા કે સ્વામી હવે તમે આફ્રિકા આવ્યો છો તો બધા જે વાઇલ્ડ પાર્ક બધું હોય, બધા જીરાફ ને બધા સિંહ ને વાઘ ને બધું એ તમને જોવા લઈ જાઓ. સંતો ત્યાં ગયા, પછી બપોરે આવતા કંઈક બહુ મોડું થયું, 7:15 વાગી ગયા. સ્વામી બાપા ત્યાં જમીને બેઠા હતા, આરામ જ જવાના હતા, પણ સંતોને જોયા કે આવ્યા છે. સ્વામી બાપા એ 15 મિનિટ એ લોકો સાથે બેઠા અને બધું જ પૂછ્યું, સામાન્ય વસ્તુ કે શું જોયું, કેવા પ્રાણીઓ હતા, ખુલ્લા હતા, આમ હતા, તેમ હતા. 15 મિનિટ બાપા બેઠા બેઠા સંતોને સાથે આમ ગોષ્ઠી કરી, પછી તો પછી ખબર પડી કે બાપાને નાવા જવું હતું. બાપા સંતો જોઈને ત્યાં બેઠા, નાહીને પછી આરામ માગ્યા. આ તો ઠીક. બીજા દિવસે સવારે બાપાએ પૂજા પૂરી કરી, નાસ્તો પૂરો કર્યો, પછી સંતોને બધાને બોલાવે છે કે આવો રૂમમાં, કે કેટલા કે 5 દિવસથી આપણે અહીંયા આવ્યા છે, મળાયો નથી, રહ્યા કરે છે, ક્યારે સંતો આવે ને ક્યારે આપણે મળીએ, આવો આપણે બધા મળીએ એમ કહીને સંતોને અંદર રૂમમાં લઈ જાય છે. અને સ્વામી બાપા આમ સંતોષપૂર્વક પેટ ભરીને બધા સંતો સાથે મળીને વાત કરી. બાપાના મનમાં જે ભાવના છે કે આપણે બધાને મળીએ, મળાતું નથી. અમૃત મહોત્સવનો પ્રસંગ આપણે યાદ છે, સભામાં સ્વામી જે રડી પડ્યા, ગડગડા થઈ ગયા કે મને એમ થાય છે કે બધાને મળું, બધાને ભેટ, બધાના આ ભાવ છે, હાર છે, બધાને અંગીકાર કરું, પણ શું કરીએ, સત્સંગ સમય એટલો વધી ગયો છે. સ્વામી બાપાના અંતરમાં હંમેશા ઉર્યા કરે છે કે હું વધારે ને વધારે સમય હરિભક્તને આપી શકું. સમય કરતા મને એક સૂક્ષ્મ વસ્તુ છે કે જે સમય જાતા પણ ના મળે, પૈસા તો સમય તો પૈસા આપતા પણ ના મળે, પણ જે વસ્તુ સમય જાતા પણ ના મળે એ કઈ વસ્તુ હોય છે? એ અમુક પોતાની એક અંગત વસ્તુ હોય છે, પર્સનલ વસ્તુઓ. એ બહુ સૂક્ષ્મ બાબત છે. એમાં છે ને સેન્ટિમેન્ટલ વેલ્યુ હોય છે, એમાં આપણી કંઈક લાગણી જોડાયેલી હોય છે, એમાં આપણી કંઈક ભાવના એની સાથે સંકલિત થઈ હોય છે. એટલે એ અમુક વસ્તુ એવી હોય કે કદાચ આપણે કોઈક ભેટ આપી હોય, બાપ દાદાની વસ્તુ ચાલી આવતી હોય, અને એ કોઈ પણ ભોગે આપણે એનાથી આપણે એ આપણે કોઈને આપી પણ ના શકીએ, કારણ કે એ આપણા માટે પૈસા કરતાં વધુ છે. અને આપણે ખબર છે એકવાર ગઈ એ ગઈ, એ વસ્તુ ક્યારે પાછી નહીં આવે. અમુક વસ્તુ એવી પણ છે. આના સંદર્ભમાં એક બહુ જ આમ હૃદય સ્પર્શે એક નાની વાર્તા છે, બહુ વર્ષ પહેલાંની આ વાર્તા છે. અમેરિકામાં જ્યારે આંતરવિગ્રહ થયો એટલે કે સિવિલ વોર, એ પૂર્વે એ અરસામાં અમેરિકામાં બહુ જ આર્થિક હાડમાળી હતી. એ વખત આખું જે ઇકોનોમિકલ ડિપ્રેશન હતું એના લીધે જે જનજીવન એકદમ ખોરવાઈ ગયું હતું, અને સામાન્ય માણસો માટે તો આમ રોજે રોજનું પૂરું પૂરું પાડો ને એ પણ એક સંઘર્ષ હતો. એ વખતે અમે ન્યુયોર્ક ટાઈમ્સમાં એક દિવસ એવું બન્યું કે છાપામાં જે પણ કંઈ સમાચાર આવવાના હતા એ સમાચાર બધા પુરાઈ ગયા, પણ છાપામાં બે કોલમ હજી વધી હતી, બે કોલમ ખાલી રહી ગઈ હતી. એટલે કે હવે તો છાપો તો બહાર પાડવાનું જ હોય, બે કોલમ ખાલી ક્યાંથી નવા સમાચાર કાઢવા, એમની જેમ ને કે ન ઉપજાવી કાઢે, એટલે પ્રામાણિક છાપું હતું. એટલે કે બે કોલમ પૂરવા માટે આપણે શું કરીએ, તો ત્યાંનો એક લેખક હતો ઓ હેનરી એનું નામ. પેલા ઓ હેનરીને કહે છે કે તો આ બે કોલમ માટે કંઈક લખી નાખને, કંઈક નાની વાર્તા બાર્તા કંઈક જે હોય તો જેને જે તને કંઈક સ્ફૂરે કે ભલે. અને એ બે કોલમમાં એક વાર્તા લખે છે. એ વાર્તા એવી જબરજસ્ત લખે છે બે જ કોલમમાં, પણ એ આખા એક નવી ક્રાંતિનો એક એક પ્રેરણા બિંદુ પોતે બને છે. વાર્તાનું નામ છે અ ગિફ્ટ ફ્રોમ મેગી. આટલી જ વાર્તા છે. એમાં બને છે એવું કે એક દંપતિ હોય છે, એક કપલ. એ લોકો આવી રીતે જ એ અરસામાં એવી જબરજસ્ત હાડ મારી, બે જ જણા સાવ ગરીબ પરિસ્થિતિ, માન માન રોજીરોટનું પૂરું પાડે. રોજીરોટી કાઢવા માટે તો એ લોકો આમ આખો દિવસ મહેનત તો કરે, જે પણ કંઈ કમાય દિવસે ખલાસ થઈ જાય. હવે બને છે એવું કે આ જે પતિ છે એની પાસે એક નાની ઘડિયાળ હોય છે, કાનના ઘડિયાળ આવે ને, એ ઘડિયાળ એને અત્યંત પ્રિયા. પત્ની પછી જે પણ કંઈક વસ્તુ વધારે વાલી દુનિયામાં હોય તેના માટે આ ઘડિયાળ હતી. એના પિતાજીએ આપેલી અને એના પિતાએ પણ એને કંઈક બાપદાદાથી એને પ્રાપ્ત થયેલી એવી એક સુંદર નાની મજાની કાંડા ઘડિયાળ હતી. પણ એને કાંડા ઘડિયાળ બહુ પહેરવી હતી, પણ એનો જે સ્ટ્રેપ આવે ને, જે પટ્ટો, એ પટ્ટો નહોતો. એ ઘણી વાર એને કોશિશ કરી કે કંઈક આમ બે પાંચ પૈસા આપણે વધારે કંઈક બચાવીએ, કમાવીએ, આમ કરીએ તેમ કરીએ, તો જેથી કરીને કંઈક પટ્ટો મળે ને આપણે કાનના ઘડિયાળને પહેરીએ. પણ એવું બને ને કંઈક આમ પૈસા ભેગા થાય, એવું કંઈક પ્રસંગ આવી જાય, પૈસા જતા રહે, વપરાઈ જાય, એટલે કંઈ મેરિટ ના પડે પટ્ટો લેવાનો. એવું જ પેલી પત્નીને હતું. પતિના વાળ છે ને બહુ સારા હતા, એકદમ લાંબા અને સોનેરી. પત્નીને પણ દુનિયામાં જોતી સૌથી કદાચ વાલું પતિ કરતા વધારે, પતિથી પછી કંઈક વાલું વસ્તી હોય તેની વાર હતા. એના મનમાં એવું રહ્યા કરે કે જો કંઈક સારો સ્કાર્ફ મળે ને તો આ સુંદર વાર છે ને આપણે બાંધીએ અને આપણે શોભા વધે, મનમાં કાયમ રહ્યા કરે. એ પણ બહુ પ્રયત્ન કરે બિચારી કે હું કંઈક પૈસા ભેગા કરું, આમ કરું તેમ કરું, થોડીક ઓવરટાઈમ કરું, પૈસા બચાવું, પણ પૈસા ભેગા ન થાય. બે પાંચ પૈસા ભેગા થાય અને કંઈક એવો પ્રસંગ આવે, કંઈક બગડી જાય, કંઈક રિપેરિંગ આવે, એટલે પૈસા વપરાઈ જાય. ઘણા બધા મહિના આવી રીતે પસાર થઈ જાય છે. પછી ક્રિસમસ આવે છે અને એ ક્રિસમસના અવસર પર આ બે જણના અંતરમાં એક વિચાર સ્ફૂરે છે. ક્રિસમસનો દિવસ થાય છે અને એ દિવસે આમ તો રજાનો દિવસ છે, પણ એ દિવસે પણ આ લોકોએ કામ કરવા જવું પડે છે. એવી લોકોની ગરીબ પરિસ્થિતિ, એ સવારે જ્યારે એકબીજાને આમ ગુડ બાય કહે છે ને, ત્યારે પતિ પેલા પત્નીને કહે છે કે આજે તું છે ને આમ નોકરીથી વહેલી આવી જાજે, કારણ કે તારા માટે આજે એક સરપ્રાઈઝ લેવાનું છે, સરપ્રાઈઝ ગિફ્ટ. કેમ કે મેં તમારા માટે પણ એક સરપ્રાઈઝ ગિફ્ટ મેં વિચારી રાખી છે, તમે વહેલા આવી જજો, આપણે એકબીજાને સરપ્રાઈઝ ગિફ્ટ આપશું. એ લોકો નોકરીએ પહોંચે છે પણ મનમાં એક જ રટના કે ક્યારે આ છૂટું અને બજારમાં જઈ પેલી ગિફ્ટ લઈ અને રાત્રે ઘરે પહોંચું. આખો દિવસ એ રટના લાગી હોય છે. વહેલા વહેલા લોકો નોકરી છૂટે છે, બજારમાં જાય છે, જે પણ કંઈ ગિફ્ટ લેવાની હોય છે એને બરાબર રેપ કરી અને ઉતાવળે પકડી એ લોકો ઘરે પહોંચે છે. ઘરે પહોંચીને એકબીજાના અંતરમાં એટલો હર્ષ છે, આનંદ છે કે આજે તો આવી ગિફ્ટ આપી દેવું છે ને, અને એ ખુશ થઈ જાય બસ. અને એટલા બધા આનંદમાં હોય છે એકબીજા, એકબીજાના મોઢા સામે પણ જોઈ શકતા નથી, એકબીજાની જે ગિફ્ટ છે અરસ પરસ એ આપી દે છે. અને પછી પોતાની ગિફ્ટ જે પતિએ પત્નીએ આપી હોય એ પોતે પોતાની ગિફ્ટ ખોલે છે, અને પત્નીએ જે પતિને આપી હોય એ ગિફ્ટ પણ પોતે ખોલે છે. અરસ પરસ એકબીજાની ગિફ્ટ એ લોકો ખોલતા હોય છે. શું હોય છે ગિફ્ટમાં? પેલા પતિ પોતાની ગિફ્ટ ખોલે છે ને, એમાં ઘડિયાળની પેલો પટ્ટો હોય છે, અને જે પતિએ પત્નીને ગિફ્ટ આપી હોય છે એમાં એક સ્કાર્ફ હોય છે. પણ કરુણતા તો એ છે, પેલા પતિ જ્યારે એનું ગિફ્ટ ખોલે છે અને હાથમાં પટ્ટો આવે છે ને, ત્યારે ઉપર જોઈ છે કે ઓહ, કે તારા માટે હું સ્કાર્ફ લાવ્યો, પણ મારી ઘડિયાળને વેચીને આ સ્કાર્ફો લાવ્યો છે. અને જ્યારે સામે મોઢું જોઈ છે એની પત્નીનું, ત્યારે ખ્યાલ આવે છે કે એને વાર બધા ઉતારી નાખ્યા છે. પેલી બાઈ કહે છે કે મારા મેં વાર ઉતારી વેચી અને તારા ઘડિયાળ માટે મેં હું પટ્ટો લાવી હતી. વાર્તા પૂરી? આટલી જ વાર્તા હતી. આ વાર્તાએ અમેરિકામાં તરખાટ મચાવી દીધો. આવી પરિસ્થિતિ છે અમેરિકામાં. ત્યાર પછી આખું ઇકોનોમિક રિફોર્મેશન આવ્યું. જ્યારે પ્રેમ હોય ને, સાચો પ્રેમ, ત્યારે પોતાની વાલી વસ્તુ પણ સમર્પિત થઈ જાય. વાલી વસ્તુ કંઈક મોગી હોય એવું પણ જરૂર નથી, પણ પોતા માટે જ્યારે અંગત હોય ને, સ્વામીશ્રી માટે કોઈ વસ્તુ અંગત છે જ નહીં. અંગતમાં અંગત સૌથી વધારે શું છે? ઠાકોરજી છે અને હરિભક્તો છે. સ્વામીશ્રીનો પેલો પ્રસંગ તો બહુ વિસ્તારપૂર્વક કહી શકાય એમ છે. સાંઈ બાપામાં માટે જે સૌથી વાલું એક વાલી વસ્તુ હતી તો પેલી પ્રસાદીની માળા. પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ, શાસ્ત્રીજી મહારાજની પ્રસાદીની માળા યોગીજી મહારાજના કહેવાથી બાપાને મળી હતી. શાસ્ત્રી મહારાજના કહેવાથી પેલા હરિભક્તો લઈ ગયા. એકવાર યોગી શાસ્ત્રી મહારાજે કીધું કે હે ગુરુ, હવે એની યાદ કરશો જ નહીં, સ્વામી બાપે આપી દીધી. સૌથી એને, કારણ કે ગુરુની સ્મૃતિ હતી, બે ગુરુની એક સાથે સ્મૃતિ હતી, પ્રસાદીની હતી. સ્વામી બાપાએ એકવાર ગઈ ગઈ હરિભક્તોને ગઈ છે ને, સ્વામીના આજ્ઞાથી ગઈ છે ને, ફરી વાર યાદ કરી જ નથી એવા માળા. પછી તો વર્ષો પછી એ આપને પ્રાપ્ત થઈ અને બાપાના કહેવાથી પછી ત્યાં અક્ષરધામ આપણે ત્યાં પ્રદર્શનમાં મૂકી છે. પણ સ્વામી બાપા માટે જે સૌથી વાલી આવી વસ્તુ હોય એ પણ હરિભક્તોને આમ ઉદાર દિલે આપવા માટે તૈયાર હોય છે. આ તો હજી કદાચ પ્રસાદીની વસ્તુ એટલે આપણે સમજ્યા, જે એનાથી પણ કદાચ આપણે લાગે સૌથી અંગત વસ્તુ હોય. જે માણસો ચશ્મા પહેરતા હોય ને, એ લોકોને ખબર હોય છે કે ચશ્મા એ લોકોના જીવન કેટલો એક અગત્યનો અંગ હોય છે. ચશ્મા વગર આમ દુનિયા જુદી જ લાગે, મજા જ ના આવે એમ. કદાચ એકવાર ચશ્મા સેટ થઈ ગયા પછી કંઈ એવું બદલ બદલ ના કરે માણસ એનો. જે એકવાર નંબર, કદાચ નંબર બદલે તો નંબર બદલે, કાચ બદલે, પણ ફ્રેમ એકવાર સેટ થાય, કાનમાં સેટ થઈ ગયો હોય, નાકની દાંડી સેટ થઈ ગઈ હોય, ભલે વાંકી ચૂકી હોય, પણ એ જે એક ફ્રેમ સેટ થઈ ગઈ, સેટ થઈ જ ગઈ. પછી એ બીજા પછી ગમે તે સારી હોય, સોનાની તમે ફ્રેમ આપો તો પણ ના જામે, જે છે બરાબર જ છે. સ્વામી બાપાએ આવી વસ્તુની પણ ભેટ આપી છે. તુલસીના, આપણે રઢુના તુલસીભાઈ છે, સ્વામી બાપાને મળવા આવ્યા. સ્વામી બાપાએ કીધું કે શું તુલસીદા, કેમ છે, બધું બરાબર છે ને? એમને મોતેને ઓપરેશન કરાવેલું. સ્વામી કે કેમ છે હવે આંખમાં ને બધું? સ્વામી બધું બરાબર, બીજું બધું બરાબર ઠીક છે, પણ કે આ ચશ્મા સેટ ન થતા, કે બધા બહુ બદલાયા, ફ્રેમ બદલાયા, નંબર બદલાયા, પણ ખબર કે આમ જમતું જ નથી, કંઈ આમ મેળ નથી પડતો. સ્વામી કેમ કે આ જુઓ તો. સ્વામીએ તરત પોતાના ચશ્મા કાઢ્યા અને તુલસીભાઈને ત્યાં સામે પહેર્યા કે આ જો તમે સેટ થતો જુઓ તો. તુલસીભાઈ કે બાપા આ તો બરાબર એકદમ ફાવી ગયા, જાઓ લઈ જાઓ. સ્વામી બાપાએ પોતાના ચશ્મા પણ આપી દીધા. આ વસ્તુ બહુ નાની લાગે છે, ચશ્મા કંઈક આમ હીરા માણેક ના જડેલા, એમાં અંગત વસ્તુ છે ને, પણ અંગતમાં અંગત સ્વામી બાપા માટે આપણે હરિભક્તો છે. એનાથી પણ એક વધારે અંગત વસ્તુ, સૌથી અંગત વસ્તુ શું હોય છે? આપણે વસ્તુ નહીં, આપણી પ્રકૃતિ, આપણી રુચિ, આપણા સ્વભાવ, એ આપણા માટે તો સૌથી અંગત છે ને. જન્મ જન્મથી તો જડાયેલો આવ્યો છે જીવ સાથે. સ્વામી બાપાએ એ પ્રકૃતિનો પણ ત્યાગ કર્યો છે, પ્રકૃતિનો પણ ભોગ આપ્યો છે. કેવી રીતે વિચાર કરો. મહારાજ જે સત્પુરુષની વ્યાખ્યા કરી, સત્પુરુષનું લક્ષણ બતાવ્યા છે. મહારાજ કહે છે કે એવા કોઈક સત્પુરુષ છે કે જેને આ જગતમાં તો વાસના જ નથી, પ્રીતિ જ નથી, આ જગતથી અત્યંત નિષ્પૃહી, અસંગી એવા ગુણાતી સત્પુરુષ છે. છતાં પણ એ પોતે આ લોકમાં આવે છે અને આપણે સ્વામી બાપાને શું કહે છે કે સ્વામી અમારી સાથે અમારી બાલ સભામાં આવો ને, અમારી સાથે આ રમત રમો ને, અમારી સાથે આ બોલ ફેંકો ને, અમારી સાથે આ હોટ પોટેટો રમો ને, અમારી સાથે આ પેલું રાવણોત્સવ વગાડો ને, અમારી સાથે મંજીરા વગાડો ને, આ કરતાલ લ્યો ને, તમારે અહીંયા ઉભાર્યો ને સ્વામી, તમે અમને તમારો ફોટો પાડવાનો છે, આમ ઉભાર્યો ને સ્વામી, આમ થોડાક આ બાજુ ખસો, વચ્ચે આવો, ઉભાર્યો, બેસી જાઓ, હિંડાળો પર બેસો, આના પર બેસો. સ્વામીને આપણે કહે છે કે તમારા કોઠી ઉપર તમે ફૂલ નાખો, મારી તિજારીમાં ફૂલ નાખો, મારી ગાડીમાં તમે પૂજન કરો, મારી ગાય ઉપર હાથ નાખો, અમારા છોકરાને લામે લટ લો, એનું નામ પડો, આમ કરો. કેટલી વસ્તુ આપણે સ્વામી પાસે કરાવડાવે છે. હવે જે માણસને આ સમગ્ર વિશ્વ કેવું લાગે છે, કાક વિષ્ટા તુલ્ય લાગે છે. મહારાજ કહે છે કે આંખ મીચીને અમે ભગવાનનું ચિંતન કરીએ છીએ તો 14 લોકનું બ્રહ્માંડ અમને ત્રણવત ભાસે છે. સ્વામી બાપાને આ લોકમાં શું કંઈક આમ માલ મનાય છે? એવા પુરુષ પાસે આપણે આવી બધી વસ્તુઓ કરાવે છે. સ્વામીને વાતમાં લખ્યું કે જ્યારે અક્ષની દ્રષ્ટિ, અક્ષસની દ્રષ્ટિ પહોંચે ત્યારે અનંત કોટી બ્રહ્માંડ ફાટી પડે, તૂટી જાય તો પણ થડકો ના થાય. અનંત કોટી બ્રહ્માંડો આમ નષ્ટ થઈ જાય તો પણ પેટનું પાણી ના હળે, એ આપણા જેવા માણસને અક્ષરની દ્રષ્ટિએ, પોતે સાક્ષાત અક્ષર છે જેની ગણતરીમાં અનંત કોટી બ્રહ્માંડ નથી, એની પાસે આપણે આપણા છોકરાને લટ લેવડાવે છે, એની પાસે આપણે ઝૂંપડામાં આપણે ગાય ઉપર એને હાથ મુકાવડાવે છે, એની એમના પાસે આપણે આપણો કૂવો ખોદાવડાવે, દળ આપણે પેલું ઘંટી દળવા દે, ગળવાનું આપે. આવી બધી વસ્તુ મહારાજે વાત કરી કે આ પોતે અક્ષર બ્રહ્મ છે, પોતે સાક્ષાત એનું સ્વરૂપ છે, શાસ્ત્રો વાંચો, આપને ખબર પડે કે બ્રહ્મના કયા લક્ષણ છે. અનો અણિયાન મહતો મહિયાન, આ દુનિયામાં જેવથી જેથી સૌથી મોટા મોટી વસ્તુ છે અક્ષરબ્રહ્મ છે. જે સૌથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે એ અક્ષરબ્રહ્મ છે, જેના આધારે સગત સકલ બ્રહ્માંડ આખી સૃષ્ટિ એનો જે આધાર છે એ સત્પુરુષ છે, એ અક્ષરબ્રહ્મ છે. જેના માટે મહારાજ કહે છે કે એની આંખમાં પ્રકાશ કરનારા ભગવાન છે, એટલા માટે સકલ બ્રહ્માંડના જીવમાં આંખમાં પ્રકાશ જે સામર્થ્ય મળે છે એ સત્પુરુષને લીધે મળે છે. કે જેના પગમાં ચાલનારા ભગવાન છે, એટલા માટે સકલ બ્રહ્માંડના જીવોને ચાલવાની શક્તિ મળે છે. જેના અંગો અંગમાં એક એક ઇન્દ્રિયોમાં ભગવાનનો વાસ છે, ભગવાનની શક્તિ છે, એટલા માટે અખિલ બ્રહ્માંડના સકલ જીવને એ ચાલવાની હલવાની કંઈક પ્રેરણા મળે છે, શક્તિ મળે છે, એ સત્પુરુષના આધારે જગતનો આધારરૂપ છે. મહારાજે વાત કરી વર્તમાન સારંગપુરના પહેલા વચનમાં કે જે બ્રહ્માંડ જે અનંત કોટી બ્રહ્માંડનો જે સુખ એ વારે ફેરીને નાખી દે એટલું ભગવાનના એક નિમિષ માત્રનું દર્શન થાય છે, એટલા એટલા નિમિષ માત્ર દર્શનમાં સુખ મળે છે. એ ભગવાનનું તો સ્વામી આપણને અખંડ સ્મૃતિ છે. અખંડ 24 કલાક ત્રણેય અવસ્થામાં સ્મૃતિ તૂટી જાય તો તાળું ફાટી જાય એ બાપાની સ્થિતિ છે. જે માટે મહારાજે કીધું છે કે અનંત કોટી બ્રહ્માંડનું જે સુખ એ તમે ભેગું કરો છતાં પણ ભગવાનના એક રોમનામાં કોટીના ભાગમાં પણ ના આવે એ ભગવાનને તો બાપાએ નખશિક પર્યંત નખશિક પોતાના અંગો અંગમાં ધાર્યા છે. નાકમાં નાક, આંખમાં આંખ, હોઠમાં હોઠ, જીભમાં જીભ, એ પુરુષનો સાક્ષાત્કાર છે. જે મહારાજે કીધું છે કે ભગવાનનું અક્ષરધામ છે એની આગળ તો અનંત કોટી દેવતાઓને ભલે સ્વર્ગલોક હોય નર્ક તુલ્ય છે, કાગવિષ્ઠા છે, એ પોતે સાક્ષાત એ રૂપ છે, પોતે જ અક્ષરધામ છે, ચિદાકાશ રૂપ છે, સચ્ચિદાનંદ બ્રહ્મ છે. એ પુરુષ જેના માટે નેતિ નેતિ શાસ્ત્રો કહેતા થાકી ગયા, હાથ ઊંચા કરનાર કહે છે, જેના માટે શાસ્ત્રો કહે છે કે અમારી ગતિ ત્યાં સુધી છે જ નહીં એવી પરમ સ્થિતિ એ બિરાજમાન છે, એ સત્પુરુષ પાસે આપણે આવો કરાવે છે. જેની દ્રષ્ટિમાં આ લોકમાં કંઈક આવતું જ નથી. વિવેક સાગર સાહેબ પોતાનો પ્રસંગ કહે છે, 82 સાલમાં બાપા સાથે પોતે મુંબઈથી લંડન જતા હતા, પ્લેનમાં બાજુમાં બેઠા હતા અને વિવેક સાગર જ્યારે પ્લેન પેલા મિડલ ઇસ્ટના દેશો પરથી પસાર થાય છે એ વખતે વિવેક સાગર સ્વામી બાપાને કહે છે, બાપા આપણા ચશ્માથી નીચે જુઓ ને, એમ દ્રષ્ટિ કરો નીચે, મિડલ ઇસ્ટના દેશો હતા ને બધા. એટલે બાપાને કહે છે કે તમે બાપા એકદમ સરળ એકદમ નિર્દોષતાથી પોતાના ચશ્મા પહેરીને નીચે વિવેક સાગર સાહેબ કે એમ નહીં કે તમારા દિવ્ય ચશ્માથી તમે નીચે દ્રષ્ટિ કરો. સ્વામી કે એમાં તો અક્ષરધામ સિવાય ક્યાં કંઈ દેખાય છે. જેની દ્રષ્ટિમાં અનંત કોટી બ્રહ્માંડ નથી, જેની દ્રષ્ટિમાં અક્ષરધામ સિવાય કંઈ છે જ નહીં, એકે એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો ફળે છે. મધ્યનો 42 વાંચો ક્યારેક, સગુણ નિર્ગુણ પણ અક્ષરબ્રહ્મ જે વર્ણન કર્યું છે આમ સહેજ આપણે ખાલી 2 મિનિટ આંખ બંધ કરીને આપણે વિચાર કરીએ ને આપણે વડો ઉભા થઈ જાય. હા મૂળું આ પુરુષ મળ્યા છે એ આપણે મને મુલાકાત આપે છે, દર્શન આપે છે, મારા પત્રનો જવાબ આપે છે, મને ફોન પણ મળે છે આ પુરુષ, અને આપણે આવું એમની પાસે કેવી એમની સ્થિતિ છે અને આપણા માટે ક્યાં આવી ગયા છે. એમની સ્થિતિનો પણ એક બાજુ જરાય પણ મોભો નહીં. આ કાલ આજકાલના પેલા 2-5 દિવસના પેલા મહેમાન હોય નેતાઓ મોભાને મોભામાં આખી જીવન પૂરું કરી નાખે છે, મારો પ્રોટોકોલ, મારો મોભો, મારી પ્રતિષ્ઠા. અને આ પુરુષ અનાદિ શાશ્વત એમની સ્થિતિ છે, અક્ષર બ્રહ્મ ક્યાં છે. અને આપણી જેવા થઈને આપણી જેમ હડી મરીને આપને જેમ સુખ થાય, આપને જેમ સમજે, આપને જેમ હેટ થાય એવી રીતે વર્તે છે, આ કેટલો મોટો ત્યાગ છે. મરવા જેવું થાય, મન ધાર્યું મૂકવું પડે ને, મરવા કરતાં વધારે કાઠું લાગે છે. તમે અનુભવ કરો જ્યારે આપણું એકદમ મનમાં ધાર્યું કે આવું જ આપણે કરવું છે, એની વખતે કોઈક ના પાડે આમ મરી જાઓ સર એવું થાય આપણે. એટલે એમાંથી સ્વામીશ્રી સાવ નીચે આવે છે ને આપણા જેવા થાય છે. હજી એક આગળની વાત, હવે સ્થૂળ દ્રષ્ટિ પાછા આવી જાય. કોઈક માણસ કદાચ હજી પોતાની પ્રકૃતિનો પણ ત્યાગ કરી શકે, કદાચ કોઈક પોતાનો આવો સ્વભાવ રૂચિનો પણ ત્યાગ કરી શકે. ક્યારે? જ્યારે માન મળે ત્યારે. માન એવી એક વસ્તુ છે એમાં એટલો બધો આનંદ આવતો હોય છે, એટલો બધો એમાં કેફ ચડતો હોય છે, એના માટે તો તમે ગમે તેમ કરવા માટે તૈયાર છો. આપણે બહાર જોઈએ છે જે માણસને સત્તા ભોગવવી હોય એ પોતાના સ્થિત પ્રજ્ઞા બની જાય છે, પોતે માન અપમાન એને કંઈ લાગતા જ નથી, કારણ કે એને એની દ્રષ્ટિ એક આગળ છે. મારે કંઈક બીજું કંઈક મોભો આગળનો પ્રાપ્ત મારે કરવો છે, મારે માન પ્રાપ્ત કરવું છે. સ્વામી બાપા માટે તો માન જેવું કંઈક છે જ નહીં. સ્વામી બાપાએ આપણા માટે માનનો પણ ત્યાગ કર્યો છે, એના માટે એક જ પ્રસંગ કાફી છે. 84 અને 85 સાલમાં આપણે ખ્યાલ છે કે ગુજરાતમાં કેવું વાતાવરણ હતું. અનામત આંદોલનને લીધે આખું ભારત, આખું ગુજરાત 7-8 મહિનાથી આમ ભડકે બળતું હતું. એવી આમ જબરદસ્ત પરિસ્થિતિ ત્યાં સર્જાઈ હતી કે બધાના મનમાં અત્યારે પેલો ફટફાટ રહેતો હતો કે હવે શું થશે ગુજરાતનું. અને ચારેય બાજુ આવા રાયટ્સ ને બધા હુલ્લોડો બધા ચાલતા હતા બધા ભર ચોકમાં બધા જુવાન છોકરાઓ આમ સળગી મળે, આવું આખું વાતાવરણ હતું. અને સાંઈ બાપાની વિદાય લેવાનો પ્રસંગ આવ્યો. સાંઈ બાપા અમેરિકા જતા હતા જૂન જુલાઈના માસમાં, સોરી લંડન જતા હતા. 85નો આ પ્રસંગ છે કારણ કે લંડનમાં બહુ જ ભવ્ય ઉત્સવ થવાનો હતો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા. પહેલવહેલી વાર ભારતથી આપણે કારીગરોને બધી વસ્તુ લઈ અને પરદેશની ભૂમિમાં આપણે આવો મોટો આપણે સમયો કરવાના હતા, ભારતનો પરિચય આપણે પરદેશમાં આપવાના હતા. અને એલેક્ઝાન્ડર પેલેસમાં આવો ભવ્ય આખો સમારંભ હતો. એના કરતાં પણ ક્વિન્સ પાર્ક રેન્જર્સ સ્ટેડિયમમાં સાંઈ બાપાની સુવર્ણ તોલા થવાની હતી. આ ન ભૂતોનો ભવિષ્ય એવો આ પ્રસંગ આખો હતો. એટલે બધાને ઉમંગ તો હોય જ કે બાપાને આપણે શાહી આમ વિદાય આપે, સન્માન કરીએ આપણે. તો અમદાવાદમાં એક ભવ્ય વિદાય સમારંભ ગોઠવાયો. હજારો હરિભક્તો ભેગા થયા કે બાપાને આપણે આવા એમ દિવ્ય પ્રસંગે બાપા જાય છે તો આપણે એમને સારી રીતે વિદાય આપીએ. એ જ વખતે, એ જ દિવસે, એ જ સાંજે અમદાવાદ મંદિરમાં મીટિંગ ગોઠવાઈ. અને સમાજના જે પણ કંઈક બધા અગ્રગણી બધા સભ્યો હોય, બધા ગવર્નર હતા, મિનિસ્ટર હતા, શિક્ષણના બધા સંસ્થાઓના બધા કેટલા બધા નેતાઓ હતા, માતા પિતા વાલી સમિતિના પણ જે પ્રતિનિધિઓ હતા, કેટલાક ધર્મના વડાઓ પણ હતા, ખ્રિસ્તી ધર્મના પણ વડાઓ હતા, પારસી ધર્મના વડાઓ હતા, મુસલમાન ધર્મના પણ વડાઓ હતા. અને એક સાથે સ્વામી બાપાના એક સભાપતિના ત્યાં દરજ્જા નીચે બધા ભેગા થયા. બાકી આમ તો ભેગા થયા એમ નહોતા, કારણ કે સ્વામી બાપા જો આ સભાપતિ બિરાજે તો આપણે ભેગા થાય. અંદર પછી ચર્ચા થઈ, એ વાત ચાલી. એક બાજુ સભા ચાલે, બાપાનું સન્માન સભા, અને એક બાજુ આ બાપાની મીટિંગ ચાલે. ત્રણ વાર પેલા સંચાલક આવી ગયા, સભાના સંચાલક કે સ્વામી તમારા આશીર્વાદ. બાપા કે બીજા મન સ્વામી પ્રવચન લેજો, આનું પ્રવચન લઈ લો, હું પછી આવું છું, પછી હજી વાર છે, હજી કીર્તન લઈ લો, બીજા કોઈને કંઈક નૃત્ય લઈ લો, હું છેલ્લે આવું છું. ત્રીજી વાર તો પેલો સંચાલક કે સ્વામી બધો કાર્યક્રમ પૂરો થઈ ગયા, તમે જ બાકી છો એક હવે, હવે બીજું કંઈ મેટર રહ્યું જ નથી અમારી પાસે, બધા સંતો આવી ગયા, નૃત્ય બાત્યો જે જાહેરાત બહેરાત બધું પૂરું થઈ ગયું છે. પેલા બિચારા બધા મંત્રીઓ બધા કે સ્વામી તમે જાઓ, આજે હજારો હરિભક્તો તમારું સન્માન કરવા માટે ભેગા થયા છે, એ લોકોની જે ભાવના છે, લાગણીઓ છે, તમે જાઓ, અમે અહીંયા અમે રાહ જોશો, અમે આજે બેઠા જ છે અહીંયા કે તમારું સન્માન થાય ને તમે અહીંયા અમે તમને રોકી રાખીએ. સ્વામી બાપા જે બોલે છે કે ગુજરાતમાં શાંતિ થાય એ મારા મન શાંતિ છે ભલા માણસ. બાપાને સન્માનની પણ પડી નથી, હરિભક્તને લાગણી તે વાત સાચી, પણ એના કરતાની પણ જે આગળનું બાપા વિચારતા હતા કે હરિભક્તોના છોકરાઓનું શું, હરિભક્તોના વિદ્યાર્થીનું શું, એ ભવિષ્યમાં અને સમગ્ર ગુજરાતમાં શાંતિ સ્થપાય એના માટે બાપા કહે છે હું સન્માનનું પણ મને પડી નથી. હરિભક્તોની સમગ્ર ગુજરાતની પ્રજાની શાંતિ માટે સ્વામીશ્રી ત્યાં પોતાનો માનનો પણ ત્યાગ કરે છે. આવું નથી થઈ શકતો. આ માન માટે તો બધા વલખા મારતા હોય, ભૂખ્યા હોય છે. આવી પણ મોટી સભા હોય છે ને ત્યારે ખાસ સ્વામી દેવ લોકો બધા આવતા હોય નેતાઓ કે આવી સભા અમને ક્યાંથી મળે, બે મિનિટ અમને સંબોધન આપો ને, અમને હાર ના પડે તો પણ ચાલશે, ખાલી મને બે મિનિટ બોલવા દો બસ, પછી અમે નીકળી જશું. કારણ કે પોતા માટે તો આવા હજારો માણસ ભેગા ના થતો હોય, એટલે લોકો લાજ જોતા કે તમારે કંઈક સભા થાય આવી તો અમને આમંત્રણ આપો, તમે આવીએ, આવું કંઈક સન્માન મળે. સ્વામી બાપાને આના માટે કંઈક પડી જ નથી, હરિભક્તો ફર્સ્ટ પ્રેફરન્સ. હજી પણ એના કરતાની પણ એક આગળની વાત છે, જ્યારે માન પણ માણસ છોડી દે છે, ક્યારે, કે જ્યારે પોતાની જાત ઉપર આવે ત્યારે. જ્યારે પોતાના દેહ ઉપર વાત આવે, દેહથી સૌથી વાલો છે, દેહ જ ના કામ કરતો, દેહ જ્યારે દેહ ઉપર પ્રહાર આવે ત્યારે માનને પણ શું કરવું, કારણ કે દેહ હશે તો બીજું બધું થશે. સ્વામી બાપાએ પોતાની જાત પણ જોઈ નથી, અસ્તિત્વ જ મિટાવી દીધું સત્સંગ માટે. એવા તો ઘણા બધા પ્રસંગ આપણે આગળ પણ જોવાના છે, પણ એક પ્રસંગ જેમાંથી આપણે ખ્યાલ આવે કે સ્વામી બાપાએ પોતાની જાતને આમ ઘસી નાખી છે, લિટરલી ઘસી નાખી છે, 95નો પ્રસંગ છે, લંડનનો જ. સ્વામી બાપાને ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે આવવાનું થયું. સ્વામી બાપાએ એવું નક્કી કર્યું કે પ્રતિષ્ઠા પહેલાં આપણે આવીએ છીએ 10-15-20 દિવસ, પણ જો મંદિરમાં રહેશું તો જે મંદિરનું કામ થોડુંક અધૂરું બાકી છે એ પૂરું નહીં થાય, એટલે આપણે હરિભક્તોને ઘરે ઉતારો રાખીએ. એ વખતે આપણે જે મોહન કાકા છે કોલોરામાં, આપણા પૂજ્ય વિશ્વહરી સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, એમના ઘરે બાપાનો ઉતારો રાખ્યો હતો. રોજ રાત્રે મંદિર મહોત્સવ નિમિત્તે મીટિંગો રાખવામાં આવી હતી ત્યાં ઉતારે, બાપાને ઉતારે. એટલે જે બધા સંતો બધા હતા જે પ્રવૃત્તિવાળા, એ લોકો રોજ સાંજે ત્યાં આવે અને બાપા સાથે મીટિંગ થાય. એકવાર સાંજે આ મીટિંગનું આયોજન હતું એટલે બધા સંતો વારાફરતી આવતા હતા. સ્વામીશ્રી ઠાકોરજી જમાડી અને એ વખતે બાપા નીચે બેસતા હતા, એટલે પાછળ સોફો આગળ બાપા આમ ટેકો દઈ અને ચરણામીન પગ લાંબા કરીને બેઠા હતા. ખોળામાં ઓશિકું, એના ઉપર પેલું બ્લુ પેડ, અને બાપા પત્ર લેખન કરતા હતા. વારાફરતી બધા સંતો મંદિરથી આવતા હતા અને ત્યાં આગળ રૂમમાં ગોઠવાઈ ગયા. બાપાની આગળ જ બેઠા હતા. સ્વામી બાપા તો એકદમ પત્ર લખવામાં મુશ્કેલ હતા, અને બાપાએ જોયું કે હવે સંતો આવી ગયા છે પણ આ પત્ર કંઈક અગત્યનો હશે, એટલે બાપાએ પત્ર લખવાનું પૂરું કર્યું. પત્ર બે પાંચ મિનિટ ચાલ્યો હશે, પત્ર પૂરો થયો, બાપાએ પેડ બંધ કરી અને એક બાજુ મૂકી દીધું. બાપાના ખોળામાંથી એક ઓશિકો હતું, બાપાના ચણાવીને લાંબા હતા ને, એટલે બાપાએ પૂછ્યું સંતોને કે સંતો શું જોવો છો. સંતો તો એકદમ એકીટસે બાપાની મૂર્તિ ધારણ કરતા હતા, પ્રેમથી દર્શન કરતા હતા. એમાં સંતોને થોડી ગમત સૂઝી, એટલે સંતો કે એક સંત કે સ્વામી તમારે ચરણામિંદ અમે જોતા હતા, અમે ગોતતા હતા કે આ સોળ ચિહ્ન કેમ દેખાતા નથી. આપણે તો જાણીએ છીએ કે જે ભગવાન હોય તો ભગવાન અખંડધારક સંત હોય એના ચરણામિંદમાં સોળ ચિહ્ન હોય, તો અમે ગોતતા હતા કે આ ક્યાં ગયા વ્યોમ ને મીન ને આ ને તેને બધું ક્યાં ગયા બધા સોળ ચિહ્ન. સ્વામી એકદમ મર્મસૂચક પોતે વાક્ય ઉચ્ચારે છે. સ્વામી કહે છે કે પધરામણી કડી કરીને ઘસાઈ ગયા છે. આમાં બે બહુ મોટા ઊંડા અર્થમાં સમાયેલા છે. સ્વામી કહે છે કે ભલે ના દેખાય, તમારી ચિહ્ન ગોતવાની જરૂર નથી, છે જ એ છે, પણ પધરામણી કરી કરીને તેને ઘસી નાખ્યો છે, એમનું સમગ્ર અસ્તિત્વ સત્સંગ માટે કુરબાની આપી દીધી છે, હોમાઈ ગયા છે આપણા માટે. પોતાની જાત સ્વામી બાપા જોયું નથી, આ બહુ જ મોટો એમનો આ ત્યાગ છે. જે માતા ભોગ આપે છે એમ સ્વામીશ્રી પણ ભોગ આપે છે. એકચ્યુઅલી કેવું હોય છે, માતાનો ભોગ છે ને એ અદૃષ્ટ ભોગ છે, અનસીન સેક્રિફાઈસીસ, એ દેખાતા નથી. આ સુર હજી તો કદાચ દેખાય કે સ્વામી બહુ મોડી રાત્રે આવ્યા અને ભીડો બેઠ્યો અને આમ પરસે રેપઝેપ થઈ ગયા અને બીમાર પડે, એ હજી કદાચ દેખાય. પણ સ્વામીના અમુક એવા પ્રસંગો છે, અમુક જીવનની એવી અમુક ઘટનાઓ એવા પ્રસંગો બની ગયા છે, એ ભોગ પણ તમને દેખાતો નથી. માતા કદાચ કોઈક પેલો છોકરો આમ બહાર જવાનો એના ફ્રેન્ડ સર્કલ સાથે, તો માતા એના હાથમાં 50 રૂપિયા નોટ આપી કે જા બેટા ફરવા જાજે અને પ્રેમથી ખાજે પીજે આમ ફરજે ફ્રેન્ડ સાથે. એ દેખાય કે મમ્મીએ મને 50 રૂપિયાની નોટ આપી, એ દેખાય છે ને, એ સ્થૂળ ભોગ છે. પણ જ્યારે માતા કહે છે કે બેટા 10 વાગે આવી જશે, અને પછી મમ્મી રાહ જોવે, 10 પહેલાં રાહ જોતી હોય, 10નો ટકોરો વાગે, 10:15 થાય, 10:30 થાય, 11 વાગે, અને માતાનું હૃદય કંપવા લાગે. જાત જાતના વિચારો મનમાં ચાલ્યા કરે કે શું થયું હશે બેટાનું, શું થયું, એક્સિડન્ટ નહીં થયું ને, વાગ્યું નહીં ને, કંઈ કોઈ ઉપાડી ગયો હશે, શું થયું હશે, રસ્તામાં પડ્યું હશે, કોણ જોશે, કોણ એને મળશે, કોને ઉપાડશે, કઈ હોસ્પિટલમાં ગયો હશે, એમ એક પછી એક વિચારો ચાલ્યા જ કરે. પડી ગયો હશે તો આવું થશે, તો આવું થશે, આવું થશે, એક સિરીઝ ચાલે મનની બધી, મનના બધા કલ્પનાઓ ચાલે. 11 વાગે, 11:30 વાગે ના છૂટકે માતા જાય છે ઓરડામાં. ઊંઘ તો આવતી નથી, પણ પરાણે પછી પોતે પલંગ ઉપર સુવા જાય છે, પડખા ફરે છે, ક્યાં ગયો બેટો, ક્યાં ગયો, પોણા 12 વાગ્યા. અને એ વખતે જ્યારે સંભળાય છે કે સ્કૂટર કંઈક આવ્યું, પોતાનો દીકરાનું સ્કૂટર છે ને, એને અવાજ માં બરાબર જાણતી હોય કે બેટાનું સ્કૂટર આવ્યું, એ જ છે ને, હજી મન માનતું નથી. દીકરો આવે છે, પોતાની ચાવીથી દરવાજો ખોલે છે, એના જે બૂટ કે ચંપલ જેવા એક બાજુ મૂકે છે, અને જ્યારે એ છોકરો એને રૂમમાં જાય છે, એ વખતે માતાએ જે પોતાનો રૂમનો દરવાજો સહેજ ખુલ્લો રાખ્યો હોય કે છોકરો આવે તો ખબર પડે લાઇટ કરે છે કે નહીં, અને વિશ્વાસ આવે છે કે છોકરો આવી ગયો છે, સહી સલામત છે, એને રૂમમાં પહોંચી ગયો છે, હવે સૂઈ જશે, ત્યાર પછી માતા એ બાણું બંધ કરે છે અને નિરાંતના શ્વાસ સાથે એ પથે પછી પોતે ઊંઘી જાય છે. હવે એ જે 2 કલાક માતા જે પડખા ફરે છે, જે ચિંતા કરે છે, એની શું કિંમત? 50 રૂપિયા, 100 રૂપિયા, 1000 રૂપિયા, એની કિંમત ક્યાં આંકી શકાય? એ માતા જે 2 કલાક પડખા ફરે છે, ચિંતા કરે છે, એ કંઈ ભોગ તમે કઈ રીતે બતાવો? એ બતાવવાનું પણ ના હોય, એ કહેવાનું પણ ના હોય, પણ એ માતાનો અનસીન સેક્રિફાઈસ છે, અદૃષ્ટ ભોગ છે. એમ સ્વામીના જીવનમાં તો એવા પ્રસંગો છે ને, ક્યારેય નહીં કહેવાય. સ્વામીના જીવનમાં તો અમુક એવા પ્રસંગો બની ગયા છે કે આપણે આમ હૃદય કંપી ઉઠે. શું આને સમર્પણ કહેવાય? એ તો અમુક પ્રસંગો તો બારે કહેવાશે પણ નહીં, લખાશે પણ નહીં, કારના થપ્પાટમાં, કારની ધૂળમાં આગળ દબાઈ જશે. સ્વામીએ પ્રતિજ્ઞા આપી કે આ પ્રસંગ તમને ક્યારેય ના કહેવો. અમુક પ્રસંગો તો એવા છે કે આમ એક પ્રસંગ આપણે સામને આપણે લાગે કે આના માટે આપણે શું કરી નાખીએ. મોહનલાલ પારેખ સ્વામી બાપાનું જ્યારે સંક્ષિપ્ત જીવનચિત્ર લખવા બેઠા, પહેલાં યોગી બાપાનું જીવનચિત્રમાં લખ્યું સંક્ષિપ્ત, પછી સંતોએ એમને સ્વામી બાપાનું જીવનચરિત્ર અમૃત મહોત્સવ નિમિત્તે એ લખવા આપ્યું. ત્યારે પોતે જ પ્રસ્તાવમાં લખે છે પ્રસ્તાવના બહુ સુંદર છે, વાંચવા જેવી છે. પોતે પ્રસ્તાવનામાં લખે છે કે એક વાર સાસરીમાનું જીવન જીવ્યું હોય, યોગી આપણું જીવન મેં લખ્યું છે ત્યારે મને થયું કે જે સાસરીમાં જે હાડ માળી સહન કરી પડી, જેમ આમ સામે પૂરી આખી સાધને એમને કરી પડી, સંઘર્ષ બેઠો પડ્યો, સામે બે મોટી મોટી સંસ્થાઓ, એની સામે આખી સંસ્થા ઊભી કરી, એ જે આમ કેરોસીન ડબ્બામાં ખાવું પડે, માર ખાવું પડે, ઝેર ખાવું પડે, અને યોગી આપણને જે માર પડવો પડ્યો, માર ખાવો પડ્યો, વિજ્ઞાન દાસ સ્વામી જે બધા, કે જે સાસરી મહારાજ યોગીજીમાં જે બેઠેલું ને, એટલું જ નહીં કદાચ એનાથી પણ વધારે બાપાએ બેઠું છે, પણ એ બહાર દેખાતું નથી, એ કહેવાતું પણ નથી, એ ક્યારેક કદાચ ક્યારે ના કહેવાય, એ ઇતિહાસમાં દબાઈ ગયું છે. સ્વામીના પ્રસંગો એવા છે, આપણે કહી ના શકીએ એવા કેટલા પ્રસંગો છે. સ્વામીશ્રી પણ આપણા માટે આવા અનેક ભોગ આપ્યા છે. આજે લોકમાં એવું હોય છે કે આપણે કે બીજા માટે આપણે ગમે એટલું કે બીજાને આપણે જ્યારે બીજાને આપણે રાજી કરવા હોય, લોકમાં એક એવી રીત છે કે તમારું જે થવાનું થાય પણ મને સંતોષ થવો છે, મને લાભ થવો છે. એક સામાન્ય લોકની રીત છે, આજના આધુનિક જમાનો વિશેષ સમય પર ઘણી વાર બોલે છે, પેલો ગોર હોય પરણાવો બેસે ત્યારે પેલા શું કહેવાય ને વરરાજ અને પેલા કન્યાને કહે કે તમારું જે થવાનું થાય પણ મારું તરભાણું ભળો ભળો, તમે ભેગા રહ્યો તો ભેગા રહ્યો, છૂટા છોડ્યો છૂટા છાડેલો, તમને જે થવાનું થાય પણ મારા ખિસ્સા ભરાવા જોઈએ, આવી એક ભાવના છે. પણ સ્વામી બાપાના જીવનમાં કે મારું જે થવાનું થાય પણ તમે રાજી થજો, આ સ્વામી બાપાની ભાવના છે. લેવું ન દેવું એ ચોર વૃત્તિ છે, લેવું ન દેવું એ ચોર વૃત્તિ છે. ચોર હોય એ લેવા જ માને ને, દેવામાં ક્યારે એ વાત, એ વાત સમજે, એ લયા જ કરે, કોઈ આપવાનું કંઈ વાત જ નહીં કરવાની. લેવું ન દેવું એ ચોર વૃત્તિ છે, પહેલાં લેવું પછી દેવું એ સરકારી વૃત્તિ છે. સરકાર પહેલાં ટેક્સ લે છે, પછી આપણા માટે રોડ રસ્તા ને બ્રિજ ને બધું જાત જાતનું કરતા હોય છે, પહેલાં ટેક્સ તો ભરો જ તમારા. પહેલાં દેવું પછી લેવું એ ધંધાદારી વૃત્તિ છે, કે પહેલાં લ્યો તમે બાઇક લઈ જાઓ, તમે ગણની ગાડી લઈ જાઓ, નવું ઘર તમે વસાવો, પણ પછી હપ્તા ભરો વ્યાજ સહિત, એ ધંધાધારીની વૃત્તિ છે. પણ લેવું ન લેવું એ સંતની વૃત્તિ છે, એ આધ્યાત્મિક વૃત્તિ છે. દેતો દેતો ને દેતો પેલો થાકી જાય લેતો, પણ લેવાનું નામ ન લેતો એ સંતની વૃત્તિ છે. ખોબ લે ને ખોબ લે, દેવું ન લેવું કાંઈ એ જ તારી પ્રીત તની રીત. સ્વામી બાપા અભ્યાસ કરે છે, અભ્યાસ કરે છે, લેવાની વાત જ નથી કરતા. આજે જ્યારે લેવાની વાત દેવાની વાત આવે, આપણે બધા કાન બંધ થઈ જાય. સંતો ઘણી વાર એક રમતનો પ્રસંગ કહે છે કે એક શેઠ હતા, અને શહેરમાં જે આમ પેલી એક રીત અત્યારે થઈ ગઈ છે કે મોર્નિંગ વોક કરવા માટે નીકળે, આમ સ્વાસ્થ્ય સાચવવા માટે સવારના પળમાં વહેલા ઉઠી અને વોકિંગ કરે. હવે આ શેઠ કોઈ કહેશે આ વડોદરા શહેરના, અને કમાટી બાગને પોતે વોકિંગ કરવા માટે નીકળ્યા, પણ આ ચોમાસાના દિવસો એટલે પેલી જમીન છે થોડી ચીકણી થઈ હતી, અને બાજુમાં પેલું જે કંઈ તળાવ હતો ને એ પ્રમાણે જેનો રૂટ હતો કે તળાવની બરાબર કોરે કોરે જે પોતે વોકિંગ કરવા માટે નીકળે, દ્રશ્ય બધું સારું હોય, આહલાદક વાતાવરણ હોય. હવે કંઈક એની ધૂનમાં ધૂમમાં પોતે ચાલતા હતા અને પગ લપસ્યો કાદોમાં અને પોતે ગબડીને પેલા તળાવમાં પહોંચી ગયા, અંદર પાણીમાં ડૂબી ગયા અને ડૂબવા માંડ્યા. હવે બહુ કંઈ દૂર નહોતા કિનારાથી, પણ આમ હાથ મેં તો દૂર હતા, પણ પાણી એકદમ ઊંડું આવી ગયું તરત જ, અને બિચારાને કંઈક તરતા આવડે નહીં એટલે આમ પેલા એકદમ પાણી પી ગયા કેટલું, અને આમ ઊંચે નીચે થવા માંડ્યા, ને બચાવો બચાવો આમ દેકરો મચાવી દીધો, ચીસ પાડવા માંડ્યા. બાજુમાં એના જેવા કોઈક સજ્જન હશે જેવું કે આ શેઠ કોઈક વડીલ પાણીમાં ડૂબવા લાગ્યા છે, એટલે તરત એમને પોતાનો હાથ લંબાવ્યો અને કીધું કે વડીલ હાથ આપો, મારો હાથ આપો, કે તમે જો તમારો હાથ આપો તમને ખેંચી લો બાર. નજીક જ હતા, બહુ કંઈ દૂર પણ નહોતા, પણ પેલા ભાઈને ખબર નહીં કંઈક સંભળાયું ના સંભળાયું, કંઈક આમ કંઈ રિસ્પોન્સ ના આપ્યો. ભાઈ ફરી જોશથી બમ પાડી કે હાથ આપો તમને ખેંચી લો બાર, પણ પેલા ભાઈ હાથ આપે જ નહીં. પછી આ ભાઈને યાદ આવ્યું, બહુ હોશિયાર હતા, એમને વાક્ય બદલી નાખ્યું, અરે વડીલ મારો હાથ લઈ લો તમે, તરત હાથ લઈને બહાર નીકળી ગયા. કેટલાક એવું કહે છે કે આ પેલો ભાઈ અમદાવાદી હતો, એવું નથી, એક માણસની સામાન્ય રીત હોય છે, પ્રકૃતિ હોય છે. દેવાની વાત આવે ને આપણે કાન બંધ થઈ જાય, લેવામાં જ આપણે માને છે. આજે આખી આમ સમાજની એક એવી રીત થઈ ગઈ છે, બસ લેવાની લેવાની જ વાત કરી, દેવાની કંઈ વાત જ નહીં કરવાની. પણ જે માતા હોય એ આપ્યા જ કરે, આપ્યા જ કરે, આપ્યા જ કરે. સ્વામી શ્રી આપ્યું જ છે, આ સમગ્ર જીવન એમને આપ્યું છે, લેવાની તો વાત જ નહીં કરવાની. સ્વામી બાપા બે જ વસ્તુ લે છે આપણી પાસેથી, બે વસ્તુ લે છે. એક આપણા અંતઃકરણનો શુદ્ધ ભક્તિભાવ, અને બીજું આપણા દુઃખ. આપણા માથેના જે કંઈ દુઃખ છે એ બાપા સ્વામીથી લે છે. ચરણનો પ્રસંગ છે, સ્વામીશ્રી ત્યાં ન્યુયોર્કમાં હતા, સાંજની સભા શરૂ થઈ ગઈ હતી, પણ સ્વામી બાપા કંઈક પેલી ડૉક્ટરની તપાસ માટે કંઈક બહાર જવાનું થયું હતું. 5:25 સમય થયો એ વખતે સ્વામીશ્રી બરાબર સભા મંડપમાં એન્ટ્રી લે છે. ન્યુયોર્કનું નાનું મંદિર, આ બાજુ સ્ટેજ, સાઈડમાં એ વખતે ઠાકોરજી હતા. સ્વામી બાપા એન્ટ્રી લે છે, એ વખતે ત્યાંના એક યુવક જીતુભાઈ, એ બધા કીર્તન ગાતા હતા. કીર્તનના શબ્દ એવા હતા, પોતાના કંઈક સ્વરચિત કીર્તન હશે. કીર્તનની કડી એવી આવી કે એક જોલી મેં ફૂલ રખો, એક જોલી મેં કાંટા હોગા, આવું કંઈક ભાવનો એમનું પદ હશે. કે એક જોડીમાં તમે ફૂલો રાખો અને એક જોડીમાં તમે કાંટા રાખો. સ્વામી બાપા એન્ટ્રી કરે છે અને એકદમ સ્પોન્ટેનિયસલી બાબા બોલે છે કે અમે તો કાંટા લઈને ફૂલ જ આપીએ છીએ. સ્વામી બાપાની એક બહુ સાહજિક રીતે જીવન ભાવના આ વાણી દ્વારા વ્યક્ત થાય છે કે અમે તો કાંટા જ લે છે અને સામે ફૂલો જ આપીએ છીએ. ઘરો ઘર ઘૂમનાર શ્રીજી રસના પાનાર, ગ્રહી ભક્તોના દુઃખ સુખ આપે અપાર. ભક્તોના દુઃખ ગ્રહણ કરીને સ્વામી અપાર સુખ આપ્યું છે. સ્વામી બાપા આટલું જ જાણે છે કે હરિભક્તોને કેવી રીતે હું દુઃખ લઉં અને સામેથી સુખ આપું, કારણ કે પોતે એક માતા છે. એક માતાનો એક પ્રસંગથી આપણે પૂરો કરીએ. પરદેશના એક નાની વાર્તા છે. એક બાઈ છે, એની એકની એક દીકરી, 10-12 વર્ષ દીકરી હશે. એને અચાનક એક રોગ લાગુ પડી જાય છે. એ રોગ એવો ભયંકર હોય છે, એવો એક અસાધ્ય, એક વિશિષ્ટ પ્રકારનો અસાધારણ રોગ હોય છે કે ઘણી બધી તપાસ કર્યા પછી પણ ડૉક્ટરોમાં કંઈક આમ ખ્યાલ ના આવે કે આ કેવું પ્રકારનો રોગ છે. એકદમ ટ્રોપિકલ કે એક્ઝોટિક, એક અનયુઝ્યુઅલ એક ડિઝીઝ હતો. ફરી ડૉક્ટરો તો ઘણા બધા પ્રયત્નો કર્યા, તપાસો કર્યા, ટેસ્ટ કરાવ્યા, પેલા ટેસ્ટ કરાવ્યા, પણ ખબર ના પડી કે આ રોગ હકીકતમાં શું છે. તો રોગ જ હાથમાં ના આવે તો પછી એનો ઉપચાર અને એની દવા બધું કેવી રીતે કરવું. એટલી વાત લગીને ખબર પડી કે આ રોગ છે ચેપી છે, અસાધ્ય રોગ છે અને ચેપી રોગ છે. એટલે ઘણા બધા પ્રયત્નના પછી લોકો હાથ ઊંચા કરી નાખ્યા, માતાને બોલાવી લે છે કે તમારી દીકરી છે, માંડ માંડ કદાચ 5-6 મહિના ખેંચે તો ખેંચે, અમારે હવે આ હાથ બહારની વાત થઈ ગઈ છે. માતા કે વાંધો નહીં, તમે તમારો પ્રયત્ન કર્યો છે ભગવાન ઈચ્છા, પણ કે હવે 5-6 મહિના છે તો હવે મારી દીકરીને બરાબર હું વાલથી રાખું કે તમારે ઘરે નહીં લઈ જવાની, તમારે અહીંયા આવીને જ રમાડવાની. એટલો બધો ચેપી રોગ હતો કે એને એકદમ સ્પેશિયલ ક્વોરન્ટીનમાં, આઈસીયુમાં રાખવામાં આવતા. અને જે પણ કોઈ ડૉક્ટર કે નર્સ આવે એ લોકો સ્પેશિયલ આખું પેલું સૂટ પહેરે, મોઢું પણ આખું કવર થઈ જાય, હાથમાં ગ્લવ્સ હોય, આખા આમ શરીરમાં લોકો પેલું એપ્રોન પહેરી, યુનિફોર્મ પહેરીને અંદર જવાનું. ડૉક્ટરે કીધું કે તને અંદર જવા દે, પણ આવું સૂટ તારે પહેરવો પડશે. કે વાંધો નહીં, મને કીધું, ખાસ સૂચના આપી, તું ધ્યાન રાખજે આ રોગ ચેપી છે, એનો કોઈ ઇલાજ પણ નથી, કોઈ એનો ઉપાય પણ નથી. એટલે તું ખાસ ધ્યાન રાખજે કે કોઈ પણ પ્રકારનું જે બોડી ફ્લુઇડ એનો કોન્ટેક્ટ ના થવો જોઈએ. થૂક છે, પરસેવો છે, યુરિન છે, બ્લડ છે, એવું કંઈક આપણે ના થાય તો ખાસ ધ્યાન રાખજે. કે આ બધે વાંધો નહીં. પેલી બાઈ રોજે રોજ જાય છોકરીને રમાડવા માટે, બરાબર સૂટ પહેરે, અને પછી છોકરીને રોજ રમાડે, જમાડે, રમકડાને આપે, વાર્તા કે, ખૂબ વાલ કરે. પણ પછી બને છે એવું, એક આશ્ચર્યકારી ઘટના બને છે કે 3-4 મહિના પસાર થતા જાય છે, એમાં છોકરીની જે કંઈક રોગની જે કંઈક નિશાની બધી હતી એ ઓસરવા માંડે છે. એટલે કે છોકરી સાજી થતી જાય છે. ડૉક્ટર થાય છે કે આને પાસે આપણે કંઈક દવા નથી કરી, છતાં પણ છોકરી સારી થતી જાય છે. અને એના કરતાં મને એક આશ્ચર્યકારી ઘટના કે માતાને રોગ લાગુ પડી ગયો. જે પણ કંઈ ચિહ્નો છોકરીમાં દેખાતા હતા એ બધા જ ચિહ્નો હવે માતામાં આવવા લાગ્યા. આનું રહસ્ય શું હતું, શા માટે આવું બન્યું, એનો આપણે ખુલાસો આવતીકાલે કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
1: આવી અક્ષરધામથી અવનિમા ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબી લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટજે साकार सर्वोपरि सहजानंद कृपालु ने नित्य नमो सर्वावतारि हरि। श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। थोड़ुक वधारी दीजे जे थोड़ुक। સ્વામિનારાયણ ભગવાનના અત્યંત કૃપાપાત્ર સખા સમા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપર આપણે જોઈ રહ્યા છીએ। ગઈકાલે એમનો શતાવધાની પ્રયોગ આપણે સૌએ સાંભળ્યો, આમાંથી કેટલાકે તૈયાર કર્યો હશે। આમ તો સાવ સામાન્ય છે, પણ એમની બુદ્ધિ શક્તિ પ્રતિભા કેટલી હતી એનો આપણને ખ્યાલ આવે। તો એક બહુ જ ટૂંક સમયની અંદર એમણે બનાવીને સમાજ સમક્ષ રજૂ કરેલું, કંઈ એમણે કોઈ જગ્યાએ વાંચ્યું નહોતું કે ખરેખર એક દરિયામાં હોડી જતી અને 28 પેસેન્જર બેઠેલા છે અને આવી રીતે ગોઠવ્યું હોય, પણ એમની બુદ્ધિ કલ્પના શક્તિ એવી એટલી હતી કે એક સેકન્ડમાં આવી કલ્પના દ્વારા આવું એક આખું શબ્દચિત્ર રજૂ કરી શકતા, અને એ ચિત્રને સમજવા માટે લોકોને કલાકોને મહિનાઓ સુધી જતા, તોય એ સમજાય કે ન પણ સમજાય। ત્યાર પછી એ જ સભાની અંદર એમણે થોડાક કોયડાઓ રજૂ કરેલા, એક બે આપણે ખાલી એની સમજીએ છીએ। જળમાં બેઠી ઘર કરે, જળમાં બેઠી નાય, માથું કાપે નવ મરે, આંખ ફોડે જીવ જાય। જળમાં બેઠી ઘર કરે, જળની અંદર જ 24 કલાક રહે તો એ કાંઈ વાંધો ન આવે। જળમાં બેઠી નાય, જળમાં જળમાં સ્નાન કરે તો કાંઈ વાંધો ન આવે। માથું કાપે નવ મરે, એનું માથું કાપી નાખે ને તો એ મરે નહીં, આંખ ફોડે તો જીવ જાય, આંખ ફોડે તો મરી જાય। શેરડી, શેરડી એનો જવાબમાં એવું કહે છે કે શેરડી છે। વેંત જેવડી વરખડી, જેના ડાલા જેવડા ફૂલ, કાચા કમળ ઉતરે એના પાકા માથે મૂલ। વેંત જેવડી વરખડી, વેંચ જેટલી નાની, ને ડાલા જેવડા ફૂલ, એનું ફૂલ મોટું ડાલું હોય ને આવડું મોટું આવે। કાચા કમળ ઉતરે અને પાકે થાય મૂલ, કાચા હોય તો એની કોઈ કિંમત નહીં, પણ જો પાકી જાય તો અત્યંત મૂલ્યવાન બને। કુંભારના ચાકડા ઉપર કહે છે કે આટલો નાનો ચાકડો એમાંથી આવડું મોટું માટલું તૈયાર થાય। આવતી ઘણી બધી વાતો એમણે આ પ્રમાણે એ સમયને વિશે કરેલી, તો આવી એમની જબરજસ્ત બુદ્ધિ શક્તિ પ્રતિભા હતી। ભગવાન સ્વામિનારાયણ એમણે દીક્ષા આપી, એમનો યોગ થયો, પછી એમનું અંતર નાચી ઉઠેલું, મેં બુબન મેં ક્યાં રહું, મેરા દિલ લુભાન આવે, અંતર દીઠું દેખતા જાહિર જનાના રે, મોજ કરી મુજે ઉપરે અઢળક ઢળા હે વે, આસ લગી ક્યાં ઊનસે મહાશુક મોલા હે વે। બસ પછી છેલ્લે કહે છે કે ગુંગે કુ જબ ગુડ મિલે તબ ક્યાં બખાને રે, મૂંગો માણસ હોય એને ગોળ ખાવા આપે અને પછી

મને કેવો આનંદ થાય છે એ વાત ભગવાન પોતે જાણે, પણ બીજા કોઈને એ વાતથી ખબર પડે નહીં. તો આવી રીતે એમનું અંતર ભગવાનના રંગથી હવે રંગાઈ ગયું છે. એમણે છંદ લખેલો છે કે બ્રહ્માનંદ કહે, માહિષ્ય મન મૂંડે બિન, મૂંડ મૂંડે ક્યાં હોતા હે. અંતર ન રંગાડું હોય અને ખાલી મુંડન કરાવે તો એનો કોઈ અર્થ નથી. રંગાણા એ કહેવાય, મુંડન એ કહેવાય કે એનું અંતર આખું રંગાઈ જાય, પછી એના અંતરમાંથી જે કચરો છે ને બધો સાફ થઈ જાય. સંત ભેખલી આરુ દેશ કરે લવલેશ વિચારન હોવતા હૈ.

बंदे देख काल बीजो छंद बोले गया तो हे निष्काम सदा मन रामर विजावन दामर वाम से दूर है जी। लवलेश नहीं जाके लो बहु को नहीं कामन क्रोध न क्रूर है जी। तो संतनो स्वांग सजा पछी कोईना प्रति ईर्ष्या क्रोध मान राखे तो ब्रह्मानंद स्वामी कहे छे के ब्रह्मानंद कहे माही से मन मुंडे बिन मुंड मुंडे क्या होता है। जे दिवस थी एमने शरीर ऊपर भगवू वस्त्र धारण कर्यो पछी अंतर ने स्वच्छ करवानो प्रयत्न कर्यो छे। बाह्य थी तो स्वच्छ हता, बाह्य थी तो भगवानी साथे एमनुं जोड़ाण हतुं, परंतु अंतर थी पण एवुं ज भगवानी साथेनुं जोड़ाण होय एवो एमनो सतत भाव रहेलो। એમણે આ પ્રમાણે શ્રીરંગદાસના જ નામાસનવાળું એક પદ બહુ સરસ લખેલું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સત્ય રે રટ રે મન રેન દિન ઓર સબ અત્યરે અસત્ય રે। પોતાના મનને હવે એ સમજાવે છે, સ્વામિનારાયણે તને સ્વીકાર્યો, એમણે દીક્ષા આપી, એમના રંગે રંગ્યા ને તો બસ એક સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું ધ્યાન ધરવાનું નહીં, બીજા કોઈનો વિચાર નહીં, જાગતા સૂતા ખાતા પીતા સર્વ ક્રિયામાં બસ એક સ્વામિનારાયણનું રટન શરૂ કરે અને એવી રીતે પોતાના મનને ઉપદેશ આપી અને મનને આ પ્રમાણે એમાં જોડે છે। સ્વામિનારાયણ ભગવાન શરૂઆતના વર્ષોની અંદર જ્યારે વિચરણ કરતા ને ત્યારે એમની સાથે હજી માણકી ઘોડી કે રોજો ઘોડો પણ નથી, મહારાજ પગપાળા જતા હતા અને પગપાળા ચાલ્યા જતા હોય ત્યારે એમને આ પ્રમાણે એક ગામથી બીજે ગામ જવામાં રસ્તામાં કોઈ વાર ભોમિયાની જરૂર પડે। લાલજી સુથારને કચ્છના ભોમિયા તરીકે સાથે લે છે, નિષ્કુળાનંદ બનાવે છે। એ જ અરસામાં મહારાજ એકવાર કચ્છમાં જાય છે અને એવી રીતે કચ્છમાં જતા હોય છે। શરૂઆતના વર્ષોમાં મહારાજ 5-6 વર્ષ સુધી સતત કચ્છમાં વિચરણ કરેલું છે। તો એકવાર મહારાજ પોતે કચ્છમાં જઈ રહ્યા છે, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી થોડાક બીજા સંતો સાથે છે, રામાનંદ સ્વામીના 60 સંતો જે હતા એ બધા સંતો સાથે છે અને હજી નવા નવા સંતો થોડા થોડા બની રહ્યા છે, શરૂઆતના વર્ષોની વાત છે। મહારાજ કચ્છની વાટે જઈ રહ્યા છે અને એવો વેરાન પ્રદેશ આવ્યો કે જ્યાં માઇલો સુધી કોઈ ઝાડ પાન કે કોઈ પર્વત ટેકરો કશું જ ન મળે। એવા સમયે શ્રીજી મહારાજ એક ચરિત્ર કરે છે। મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમની સાથે છે, એમને કહે છે કે અમારે દિશાએ જવું છે। બંને સેવક સંતો વિચાર કરે કે મહારાજ દિશાએ જવું પણ આમાં તો કઈ કોઈ એવી જગ્યા નથી અને અત્યારનો જમાનો અને એ વખતનો જમાનો બહુ મર્યાદાનો જમાનો હતો, એક નંબર ને બે નંબર કરવા અત્યારે ગમે ત્યાં રોડ રસ્તા ઉપર ઊભા રહી જાય એ જમાનામાં બહુ જ એની મર્યાદાનું ચુસ્તપણે પાલન થતું। હવે અહીંયા મહારાજ કહે છે કે અમારે દિશાએ જવું છે, ટોયલેટ જવું છે, શું વ્યવસ્થા કરવી। બંને સંતો વિચારે છે કે મહારાજને ક્યાં બેસાડવા। થોડી વારથી મહારાજ કહે જલ્દી કરો, હવે શું કરવું। બંને સંતો મૂંઝાયા, ભગવાન છે ને પરીક્ષા

કરે, બહુ અઘરી હોય એ પરીક્ષા, એમાંથી પાસ થવું. મહારાજ કે એમાં શું વિચાર કરો છો? પણ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ છે કે મહારાજ પણ તમને બેસાડવા ક્યાં? આ તો રોડ રસ્તો છે, બધા જતા આવતા હોય, બીજું કોઈ એવું સ્થાન નથી. મહારાજ કે એવું કરો, આપણે રસ્તા નીચે ઉતરી જઈએ, તમે બંને સંતો કપડું પકડી રાખો આમ, અને અમે પાછળ બેસી જઈએ. કેવો સરળ ઉપાય! ભગવાન પોતે સરળ છે આમ જુઓ તો, એમણે જ રસ્તો કાઢી બતાવ્યો. અને બંને સંતોએ એક હાથે પોતે ઓઢેલું જે કપડું ગાતર્યું છે ને, એ દિવાલ તરીકે, આડશ તરીકે પકડી રાખ્યું, અને એક લોટામાં પાણી ભરી લાવેલા. મહારાજ લોટો લઈ અને ટોયલેટ જવા માટે કપડાની પાછળ બેઠા. બ્રહ્માનંદ સ્વામી સુખી ઘરના હોય, રમૂજી સ્વભાવના હોય, પહેલેથી જ એમનું શરીર થોડું સ્થૂળ છે. અહીંયા આગળ એક હાથે કપડું આમ ઉચકીને ઉભા રહ્યા છે ને આમ, તમે થોડી વાર પ્રેક્ટિકલ જોજો. આપણે તપની માળા પૂજા કરીએ ને ત્યારે આપણો હાથ ઊંચો રાખીએ છીએ, અથવા તમે આમ સીધો હાથ રાખી જુઓ કેટલો સમય સુધી રહે છે, એક હાથ જ ભલે કેટલો સમય રહે છે જોજો. એટલે બ્રહ્માનંદ સ્વામી આવી રીતે આમ કપડું પકડીને ઉભા રહ્યા, 5-10-15 મિનિટ થઈ થાકવા લાગ્યા, હાથ વારે વારે આમ ઊંચો નીચો થાય. પણ જ્યાં સુધી મહારાજ એમની વિધિ પતાવે નહીં ત્યાં સુધી તો ઘણો સમય થયો, થાક્યા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સામે જોયે કે સ્વામી મહારાજે બહુ વાર લગાડી. પણ બ્રહ્માનંદ સ્વામી તો બહુ જ મર્યાદાવાળા હતા. બ્રહ્માનંદ સ્વામીને ઈશારાથી કહ્યું કે હું બોલો નહીં, હમણે થોડી વાર વધારે કપડું પકડી રાખ્યું. બ્રહ્માનંદ સ્વામીથી રહેવાયું નહીં, થાક્યા. અને એને આમ પાછળ જોયું ને તો કોઈ નહોતું ત્યાં. મહાન સ્વામી આ પ્રસંગ કહીને કહે છે કે બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઉલ્લુ બનાવ્યા. આમ આ પ્રસંગ મેં કહ્યો, તમે સાંભળી લીધો. આપણા રૂવાડાની અંદર કોઈ પણ પ્રકારનો ફરક અહીંયા થયો નહીં, કારણ આ પ્રસંગ આપણો નથી, અત્યારનો નથી. પણ એ પ્રસંગમાં આપણે હાજર હોય, આપણો પોતાનો હોય, અને આવા મોટા સંત, આવા બુદ્ધિ પ્રતિભા સંપન્ન સંત, અને એને ભગવાન આવી રીતે ઉલ્લુ બનાવે, આવી રીતે છેતરે, કેવું એને લાગે? પણ એકવાર ભગવાનના રંગે રંગાયા છે ને, એકવાર મન સમર્પિત કર્યું છે ને, પછી બીજા ઘાટ નથી થયા એમને. આ એવા સંતો છે કે ભગવાનની સાથે જોડાયા એટલે તન મન ધનથી જીવ મિશ્રી પય માય ભરી. સાકરને પાણીમાં નાખવામાં આવે ને તો એ ઓગળી જાય, પણ પાણીને ગરમ કરે તો શું થાય? પાણી બળી જાય ને સાકર પતાસું બનીને નીચે પ્રાપ્ત થાય. પણ એ જ સાકર જો દૂધમાં નાખવામાં આવી હોય તો પછી દૂધને બાળે તો શું થાય? સાકર પેંડો થઈ જાય, પણ એમાંથી પતાસાની જેમ જુદી ના આવે. નિત્ય નિત્ય પ્રેમ રહુ ઉર ધરતી હરિચરણે મન વૃત્તિ હરી જ્યુ મિશ્રી પય માય ભરી. જેમ ખાંડ દૂધની અંદર ભળી જાય ને એવી રીતે આ સંતો મહારાજની સાથે એવા એકાગ્રતાથી જોડાયેલા છે. એટલે મહારાજે આવી આવી પરીક્ષાઓ કરી, આવા ચરિત્ર કર્યા, પણ એ ચરિત્રની અંદર ક્યારેય એમને બીજો ભાવ થયો નથી. એમણે એમના મનને અને એમની સાથે થયેલા સાધુ સંતોને પણ સંત દીક્ષા લીધા પછી દેહે કરીને મને કરીને ભગવાનની સાથે કેવી રીતે જોડાવાનું છે, કેવા આદર્શ સાધુ થવાનું છે, એના ચાર પદ લખ્યા છે. હાજી ભલા જોગી હરીશે જોગ, જગાવે ભોગ તજ કે જોગી, જોગી વાકુ જાનીએ જાકા હરીશે જોગ, રહે નિરંતર રામ મે અંતર સદા અરોગ. સાધુ કોને કહેવાય એના સુંદર પદો બનાવી પોતાના મનને સમજાવે છે કે આવા સાધુ, હાજી ભલા સુનના સંત સુજાન, રીત અતિનકી હાજી ભલા ફિરના ફડક ફકીર, દેશ પ્રદેશ માહી હાજી વૈરાગી સાઈ,
આ ચાર પદો બનાવી એને મનને સમજાવ્યું છે કે એવી ફકીરી લીધી છે અને એવા કેફથી હવે ફરવાનું છે. આમ જુઓ તો ગઈકાલે વાત થઈ હતી એ પ્રમાણે સાધુ થયા પછી સૌથી મોટું જો દુઃખ હોય ને તો ભિક્ષા ખાવાનું છે. ન મળ્યું ખાવાને થઈ ગયા બાવા. પણ ખરેખર બાવા થયા પછી જો સૌથી મોટું એ વખતે દુઃખ હોય ને તો ખાવાનું. ખાવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. આવો ને આટલો મોટો સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપવાના છે, સ્થાપ્યો છે, પણ શરૂઆતના વર્ષોમાં એની કોઈ વ્યવસ્થા જ નહોતી. ગામડામાં ઘરે ઘરે ભિક્ષા માગવા માટે જવાનું, ત્રણેય ટાઈમ જવાનું, અને લોકોની અંદર સ્વામિનારાયણ શું છે એની કોઈ ગતાગમની સમજ નહીં. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ઘણા પરચા બતાવ્યા છે, બતાવી શકે, પણ અહીંયા એવો કોઈ ચમત્કાર નથી બતાવ્યો કે એમના સાધુ ગામમાં ભિક્ષા માગવા જાય ને એટલા સમય પૂરતો દરેકને અહોભાવ થાય, આદર થાય, અને સંતો ભિક્ષા માગવા માટે જે ભિક્ષા આપે. અને નિયમ તો કેવા કડક, આજે વાંચીને રૂવાડા ઊભા થઈ જાય. એમાંના જો પાંચ જ નિયમ પાળવાના હોય તો બધા જતા રહીએ, એટલા એવા અઘરા નિયમ, કડક નિયમ. એક તો કોઈ ભિક્ષા આપે નહીં, ગામમાં કોઈ પૂછે નહીં, પહેવા દે નહીં, અને એની સાથે સાથે બાવા વૈરાગ્યોનું અત્યંત જોર. જે બધા બાવાઓ હતા એ લોકોએ જાણ્યું કે સ્વામિનારાયણના મુંડિયા સાધુઓ જે ગામમાં ફરશે ને ત્યાં ફરી આપણને પ્રવેશ મળશે નહીં, એટલે બાવાઓનો સખત વિરોધ. ગામડે ગામડે જઈને બાવાઓ આ પ્રમાણે હેરાન કરે. વળી અમને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુઓ એને જો સ્ત્રી અડી જાય ને તો ઉપવાસ કરે છે. તો બાવા બાવી બે, બાવાની સાથે બાવી એટલે કે એમની પત્ની પણ હોય, કોકને એક કોઈને બે. તો એને ખબર પડે, એને રામકી કહીને બોલાવતા બધા, ચલ રે રામકી, એ સાધુ કો ભિક્ષા દે કે આવો. હવે રામકી છે ને સાધુને ભિક્ષા આપવા માટે આવે, હેતુ એટલો જ હોય કે એને અડી જવું, અડી જાય એટલે સાધુને ભિક્ષા મળે પણ ખવાય નહીં. કદાચ એના પાત્રમાં ભિક્ષા મળે પણ એ ભિક્ષા એનાથી ખવાય નહીં, કારણ કે સ્ત્રી અડી જાય એટલે ઉપવાસ. તો સ્વામિનારાયણના સંતોની જે વીકનેસ છે એ સાધા બાવુ સાધુ બાવાઓ જાણી ગયા, એટલે પછી આવી રીતે એમને હેરાન કરે, એની શિખા ચોટી કાપી નાખે, જનોય કાપી નાખે, હે ચોટલી કાપી નાખે, વૈષ્ણવ ધર્મના જે ચિહ્નોને ભૂસી નાખવા પ્રયત્ન કરે. આવા કપરા સંજોગોની અંદર મહારાજે આજ્ઞા કરી કે પાંચ ઘરે જ ભિક્ષા માગવા જવાનું, આખા ગામમાં નહીં, અને પાંચ ઘરે પસંદગીના નહીં. ગામની અંદર પ્રવેશ કરો ત્યારે પહેલા જે પાંચ ઘર આવે ને પાંચ ઘરે ભિક્ષા માગવા જવાનું. ગામની ભાગોળે તો ઢેઢ વાઘરીના કેવું, સાવ સામાન્ય લોકોના ઘર હોય, એ ઘરની અંદર ભિક્ષા પણ શું મળે. પાંચ ઘરે ભિક્ષા માગવા જવાનું, જે કંઈ મળે એનાથી ભજન ભોજન કરવાનું, અને ન મળે તો ભજન એ જ ભોજન. પહેલા ઘરે ભિક્ષા માગવા માટે જાય ને તો જાકારો મળે, બીજા ઘરે ભિક્ષા માગવા માટે જાય ને તો ચપટી લોટ મળે, ત્રીજા ઘરે ભિક્ષા માગવા માટે જાય તો ગઈકાલ સાંજની ભાખરી કે રોટલો બે પાંચ દિવસનો પણ જે આમે નાખી દેવાનો હોય, કૂતરાને નાખી દેવાનો હોય એવો રોટલો સાધુ સંતોને મળે, ચોથા ઘરે જાય ને જો દયા આવે તો મુઠ્ઠી મઠ મગ કે ચોખા કે ચણા આવું કંઈ મળે, અને પાંચમા ઘરે જાય ને તો ગઈકાલની ભાત સાથે ખાવાની દાળ, બની ગયેલી દાળ, બનાવવાની દાળ હોય એની દાળ જ કહેવાય, પણ બની ગયા પછી પણ એને દાળ જ કહેવાય, દાળ ભાત, ભાતની સાથે જે ખાઈએ ને એવી દાળ. એક ઘરેથી મુઠ્ઠી મગ મળ્યા હોય, એક ઘરેથી ચપટી લોટ, ટાઢો રોટલો, અને ચોથો આવી રીતે દાળ, એ બધું એક કપડામાં ભેગું કરી અને આવા સંતને ખાવાનું. અત્યાર સુધી રાજ દરબારોની અંદર ફરતા સોનાના ટાટમાં જમતા હતા, એને જમવા માટેનું કોઈ બાઉલ પણ નથી. મનને કેવું મારવું પડતું હશે, મનને કેવું સમજાવવું પડતું હશે, મનની સાથે કેવી લડાઈ લેવાની ત્રણેય ટાઈમ. બીજું બધું તો ઠીક, પણ ભક્તોના ઘરે ખાવાનું કહ્યું હોય ને કે જે મળે એ ખાઈ લેવું, તોય વાંધો નહીં, દાળ રોટલો તો દાળ રોટલો, પણ ખાવા તો મળે. આવી પરિસ્થિતિની અંદર આ બધું સંતોનું આ પ્રમાણે વિચરણ ચાલી રહ્યું છે, અને મહારાજની આજ્ઞાથી
વિચરી રહ્યા છે. સોરઠની અંદર મહારાજ પોતે વિચરણ કરી રહ્યા, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું મંડળ પણ ફરી રહ્યું છે. મહારાજ ધોરાજીમાં લાલવડ નીચે વસંત પંચમીનો ઉત્સવ કરવાના છે. મહારાજ ફરતા ફરતા ધાતરવડી નદીને કાંઠે મહારાજ પોતે વિરાજમાન છે. અને એ સમયને વિશે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું મંડળ ફરતા ફરતા આ પ્રમાણે ત્યાંથી નીકળે છે. એમને ખબર પડી કે મહારાજ અહીંયા આગળ વિરાજમાન છે અને દર્શન કરવા માટે જાય છે. ગામની ભાગોળે મહારાજ વિરાજમાન છે. સંતો આવ્યા, પગે લાગ્યા. મહારાજે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા? સોરઠમાં અમે વિચરણ કરતા હતા. સારું, સોરઠમાં વિચરણ કરતા હતા તો તમે જ્યાં જ્યાં ફર્યા ત્યાં કેવો સત્સંગ થયો છે? મહારાજ કે બહુ સત્સંગ થયો છે. અને જે જે જગ્યાએ જઈ ત્યાં હરિભક્તો આ પ્રમાણે સત્સંગમાં આવતા હતા અને બહુ સારી વાતો થઈ બધી. આટલી વાત કર્યા પછી મહારાજ ગુગલી બોલ નાખે છે. પહેલાં એવું પૂછ્યું કે તમે ક્યાં ફર્યા, કેવો સત્સંગ કરાવ્યો, સત્સંગી કેવા થયા છે? એટલે સંતોએ નજરે જે જોયું હતું હરિભક્તોની ભગવાન પ્રત્યેની નિષ્ઠા, દ્રઢતા, રામાનંદ સ્વામી પણ એ વિસ્તારમાં ફરતા હતા, એટલે એ બધી વાત કરીને પછી મહારાજે કહ્યું કે તમે કેવા સત્સંગી થયા. ત્યારે બોલિયા માવ ઉમંગી, તમે કેવા થયા સતસંગી. એમણે તો સાધુના કપડા પહેરી લીધા છે. તો મહારાજ કહે છે કે તમે કેવા સત્સંગી થયા.

મહારાજ, અમે તન મન ધન બધું તમારા ચરણે ન્યોછાવર કરી દીધું છે અને અમે તો પાક્કા સત્સંગી થઈ ગયા છીએ. આમ જુઓ તો બ્રહ્માનંદ સ્વામીનો જવાબ સાચો છે, પણ શ્રીજી મહારાજ કહે છે તમે જે વાત કરીને કહો તો અમે માનીએ સાચું. અમે ક્યાં ફરતા, કયા દેશથી આવ્યા અને ક્યાં જવાના છીએ, અમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છો એ તમે કહો. અત્યારે જેમ સ્વામીશ્રીનો પ્રોગ્રામ હવે હમણાં 15 દિવસનો જ નક્કી થાય છે, પણ પહેલાં 3-3, 6-6 મહિનાનો જેમ નક્કી થતો હતો, અને અત્યારે ભલે 15 દિવસનો થાય છે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એવી વિકસિત પામેલી છે ને કે 1 કલાકની અંદર સમગ્ર વિશ્વની અંદર સ્વામીશ્રીના પ્રોગ્રામની ખબર પડી શકે. એ વખતે આવી કોઈ ટેકનોલોજી નહોતી, કોમ્યુનિકેશન અંગેનું કશું જ નહોતું, એટલે મહારાજ ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છે એટલી બહુ વિશેષ ડિટેલ ખબર નહોતી. એટલી ખબર હતી કે મહારાજ ધોરાજીમાં લાલવડ નીચે વસંતનો ઉત્સવ કરવાના છે, પણ અત્યારે ક્યાંથી આવ્યા ને હમણે ક્યાં જવાના છે એ ખબર નહોતી અલૌકિક દ્રષ્ટિએ. બ્રહ્માનંદ સ્વામી જવાબ આપતા વાર લગાડે છે, વાર લાગે છે, અને મહારાજ કહે છે કે તમને અમારી ખબર નથી અમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાના છીએ. આધ્યાત્મિક આ પ્રશ્ન છે, અને શ્રીજી મહારાજ એ સમયની વિશે બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને કહે છે કે તમે એવા સત્સંગી નથી. તમે કીધું ને કે મેં તન મન ધન કુરબાન કર્યું, પણ તમે એવા સત્સંગી નથી. તો એમને અંતરમાં ઈચ્છા રહે ને કે ભાઈ અમે એવા સત્સંગી નથી, સાચી વાત. તો એવા સત્સંગી કોણ? અમે નથી, તો એવા તમારી દ્રષ્ટિ એવા સત્સંગી કોણ કે જે તમે ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનો છો એની એમને ખબર હોય? જો શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીને જવાબ આપે, એવા સત્સંગી પર્વત ભાય મીણબાય તથા રાજબાય. મહારાજ કહે છે કે એવા સત્સંગી પર્વતભાઈ, પર્વતભાઈ રામાનંદ સ્વામીના શિષ્ય હતા, પરંતુ ક્યાં બ્રહ્માનંદ સ્વામી, ક્યાં મુક્તાનંદ સ્વામી અને ક્યાં પર્વતભાઈ. મુક્તાનંદ સ્વામી વિશે પણ ગયા વખતે આપણે અહીંયા એમની આખી કથા આખ્યાન સાંભળ્યું હતું કે ભગવાન ભજવા માટે એમની જે મુમુક્ષુતા, એમનો જે ખપ, સ્વામિનારાયણ ભગવાનને બાદ કરીએ ને તો મુક્તાનંદ સ્વામી ભગવાન તરીકે પૂજાય એવા ગુણિયલ સંત હતા. એવા મુક્તાનંદ સ્વામીને મહારાજ અહીંયા કહે છે કે એવા સત્સંગીમાં તમારું નામ, તમારું એવા સત્સંગીના લિસ્ટમાં તમારું નામ નહીં. અને બ્રહ્માનંદ સ્વામી વિશે આપણે છેલ્લા 5 દિવસથી જાણી રહ્યા છીએ, કેવી ને કેટલી એમાં આવડત સૂઝ છે, કેટલી વિદ્યાની અંદર પારંગત છે, અને મહારાજના દર્શન કરી એમની પરીક્ષા કરવા માટે આવેલા છે, પરીક્ષામાં પોતે નાપાસ થાય છે અને મીઠાની પુતળી સમુદ્રનો તાગ લેવા જાય ને એમાં ઓગળી જાય ને એવી રીતે મહારાજના સ્વરૂપમાં સંપૂર્ણ ખોવાઈ ગયા છે. આવી રીતે તન મન ધન ન્યોછાવર કરી અને આજીવન એમના થઈને રહેવાની અંતરની અંદર દ્રઢ ટેક છે, એવા બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહે છે કે એવા સતસંગી પર્વત ભાય, એવા તો પર્વતભાઈ છે, તમે નહીં. મહારાજ એવું જો કે ને કે એવા પર્વતભાઈ એવા સત્સંગી છે તો મને નથી લાગતું કે બ્રહ્માનંદ સ્વામીને કંઈ વાંધો હોય, પણ બંનેની કમ્પેરિઝન કરે છે. એક જગ્યાએ તમે અને બીજી જગ્યાએ પર્વતભાઈ, તમારા બંનેની સરખામણી જો કરવામાં આવે ને તો તમારા કરતાં પર્વતભાઈ શ્રેષ્ઠ કહેવાય. મીણબાઈ તથા રાજબાઈ, મીણબાઈનું આખ્યાન ભાગ્યે કોઈ સાંભળ જાણતા હોય તો, રાજબાઈના 2 પ્રસંગ છે કે પોતે આવી રીતે નાના હતા અને ત્યારથી ભગવાનની દર્શન કર્યા ને એમને ઈચ્છા, જામનગરના જીવા જોશીના દીકરી, મહારાજ ત્યાં જામનગર પધારેલા અને એમની વૃત્તિ મહારાજના સ્વરૂપમાં ખેંચાણી, અને એ દિવસથી પછી એમને થયું તો જેમ મીરા કૃષ્ણને વરી એવી રીતે મનથી ભગવાન સ્વામિનારાયણ સાથે વરી ચૂક્યા હતા. એમની ઉંમર થતાં એમની માતાશ્રીએ કહ્યું કે રાજુ, તારા માટે અમે આવી રીતે મૂર્તિઓ પસંદ કર્યો છે અને એના માટે તારા માટે ચૂંદડી આવી છે. કન્યા ઉંમર લાયક થાય ને એની ચૂંદડી આવે તો રાજી થાય,
રાજુ કે બળી ચૂંદડી, અને ચૂંદડી ભળભળ બળી બળી બળી જાય છે. ત્યાર પછી એમને માટે પરણાવવાના બધા વિધિ વિધાનો થાય છે, પરંતુ એમનું મન ભગવાનમાં લાગેલું હોય, અને પછી દાદાના દરબારમાં આવીને જીવન પર્યંત રહે છે. પણ આવા જ એક સ્ત્રી ભક્ત મહારાજ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમારા કરતા એ શ્રેષ્ઠ ભક્ત છે. અને એ સમયે શું થાય, છેલ્લાના 28ના વચનામૃતમાં છે ને પ્રશ્ન, છેલ્લા પ્રશ્નો કહેવાય. મારા સુરાખાચર બ્રહ્માનંદ સ્વામી સુખ સ્વામીને પૂછે છે કે તમે ક્યારે પાછા પડી જાઓ, તમને પૂછો તો તમારે ઇન્ટરવ્યુમાં તમારું વીકનેસ જો, એવું પૂછવું જોઈએ. તમારી વિશેષતા શું તો આપણે કહીએ, પણ તમારી વીકનેસ શું, કંઈ એલર્જી છે, કંઈ રોગ છે, કંઈ મુશ્કેલી છે, તમે વીકનેસ પણ જણાવવી જોઈએ કે આ મારી વીકનેસ છે. ને આપણે પોતે તો પોતાની વીકનેસ જાણી જ રાખવી જોઈએ. મહારાજ પૂછે છે કે તમે કયા ગુણે કરીને પાછા પડી જાઓ. તો સંપ્રદાયમાં આવ્યા પછી વર્ષો પછી પણ બ્રહ્માનંદ સ્વામી આ જ જવાબ આવે કે મહારાજ કોઈ બરોબરી આ સંત જો અપમાન કરે ને, માનનું ખંડન થાય ને, તો પાછા પડી જાય. ખંડન જ થયું ને અહીંયા, મારા સરખામણી કરાવે છે કે તમે આવા અને આવા. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડી કે મહારાજ ખરેખર મોટા પર્વત આગળ એ જેવા, મોટો પર્વત હોય એને આગળ ટેકરા કેવા કહેવાય, અમે તો ટેકરા જેવા, પર્વત ભાઈ તો પર્વત કહેવાય, અને અમે તો એની આગળ નાના ટેકરા જેવા. ખરેખર પર્વતભાઈની મોટપ મહારાજ અનન્ય છે. મને નથી લાગતું કે હજી પર્વતભાઈને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા ને એક ધારે ઘી પીરસ્યું પર્વતભાઈ નાચે એ પ્રસંગ બની ગયો હોય. તી છતાં પણ મહારાજના વચનોને તરત સંતોએ સ્વીકારી લીધા, નમી દીધું, નમે તે સૌને ગમે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને કહે છે કે મહારાજ એવા સત્સંગી કેવી રીતે થવાય. પછી મહારાજ કહે છે મન કર્મ વચને અમારામાં જોડે જાય, પોતાને અક્ષરરૂપ માનીને અમારો સમાગમ કરે. આખી આધ્યાત્મિક વાત છે, પણ આવી રીતે મહારાજ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને એક સામાન્ય કોટીના એ વખતે સંપ્રદાયની અંદર જેની કોઈ ગણના નથી એવા ભક્તોને પોતાના કરતાં શ્રેષ્ઠ મોટા બતાવે છે, તો પણ એ સહર્ષ સ્વીકારી લે છે. આ એમની સરળતા હતી, આ એમનું ભગવાન પ્રત્યેનું અનન્ય જોડાણ હતું કે દુનિયાની અંદર કોઈ ગમે તેટલો મોટો હોય કે છોટો હોય એની એમને પડી નહોતી. એને તો પોતાના ઈષ્ટદેવ કે પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર પ્રસંગ કહે છે કે કહેવાવાળું કોણ છે. આપણે કોઈએ ફરિયાદ કરી હોય કે આમ આમ છે, અને એવા સમયે આપણને સ્વામી શીખે કે ભાઈ હવે તમારે આમ કરવાનું છે, તો આપણને તરત થાય કોઈએ બત્તી મારી, આને કહ્યું એટલે મને આમ કહ્યું. ગમે તેણે કહ્યું હોય, આપણને કહેવાવાળું કોણ છે. બ્રહ્માનંદ સ્વામી આ ભાવથી જોડાયેલા હતા, અને એટલા માટે જ મહારાજ એમને બીજાની આગળ ન્યૂનતા ઉતરતા બતાવે છે, છતાં એમને કોઈ પણ પ્રકારનું કશું જ થતું નથી. શ્રીજી મહારાજ એકવાર એવો પ્રસંગ બનાવે છે, બ્રહ્માનંદ સ્વામીને એવો નિયમ હતો કે મહારાજની સાથે જ્યારે ફરતા હોય ને ત્યારે મહારાજ ઉઠે એ પહેલાં ઉઠી જાય, નાહી ધોઈ પોતાનું નિત્યકર્મ કરી, અને મહારાજ જ્યાં સૂતા હોય ને ત્યાં આગળ પગચંપી કરવા આવે, મહારાજના પગ દબાવે, અને એક પ્રભાતી પદ બોલે પહેલાં. મહારાજ જાગે, બ્રહ્માનંદના નાથજી ઉઠો આળસ મોડી રે, પ્રાત થયું મન મોહન પ્યારા, પ્રીતમ શુરયા પહોળી રે. મહારાજ એકવાર પહોળ્યાલા છે, અને બ્રહ્માનંદ સ્વામી નિત્ય આવી રીતે આવીને પદ બોલતા,

દરરોજ પ્રભાતી પદો બોલતા ને મહારાજ ઉઠતા હતા. બ્રહ્માનંદનો વાલો ઉઠ્યા આળસ મોડી રે. મહારાજ છે જેમ હાથ હલાવે, લૌકિક રીતે આપણે સવારે ઉઠીએ ને આળસ મરોડીએ ને, એવી રીતે મહારાજ બેઠા થાય. મહારાજે આજે નવું ચરિત્ર કર્યું છે. જે જગ્યાએ મહારાજ સૂતા હતા, દરરોજ ઉઠવાનો સમય એના કરતા વહેલા ઉઠી જાય છે, અને પોતાની જગ્યાએ ઘાસનો એક પૂળો મૂકી દે છે, એની ઉપર રજાઈ ઓઢાડી દે છે. બ્રહ્માનંદ સ્વામી એક પદ બોલ્યા. સામાન્ય રીતે એક પદ બોલે ને એટલે મહારાજ થોડોક રિસ્પોન્સ આપે, હાથ હલાવે, પડખું ફરે. બીજું પદ બોલ્યા, ત્રીજું પદ બોલ્યા, ચોથું પદ બોલ્યા, મહારાજ ઉઠ્યા નહીં. બ્રહ્માનંદ સ્વામી વિચાર કરે કે મહારાજ બહુ થાકી ગયા હશે. અને પછી ચાર પદ પૂરા થયા અને એમણે રજાઈ નીચે પોતાનો હાથ સરકાવ્યો અને પગ દબાવવા માટે આમ કરે ને, ત્યાં તો ઘાસનો પૂળો ખરખર ખરખર અવાજ આવ્યો. અને મહારાજ જ નહોતા. આવા ચરિત્ર કરે ને તોય મનુષ્ય ભાવ મહી દિવ્ય ચરિત્ર કરે, દિવ્ય મહી મનુષ્ય બતાવે. ભલે ને ગમે તેવા ચરિત્ર કરે તો પણ મહારાજની વિશે જે રીતે જોડાયા છે ને, એ જોડાણમાં આવે એમને કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એવું નથી. તો આ રીતે બ્રહ્માનંદ સ્વામી મહારાજની સાથે અનન્ય ભાવથી જોડાયેલા છે. સંતોનું મંડળ વિચરણ કરવા માટે ફરતું હોય, સામાન્ય રીતે મહારાજ બીજા બધા સંતોને વિચરણમાં મોકલે પણ બ્રહ્માનંદ સ્વામીને પોતાની સાથે રાખતા. પરંતુ કેટલીક વાર સમય સંજોગો એવા આવે કે સ્વામીને પણ હરિભક્તો તરફથી પણ એવી ડિમાન્ડ માગ રહેતી હતી કે બ્રહ્માનંદ સ્વામીને અમારે ત્યાં મોકલો. અને એવા પ્રસંગો પણ થતા હતા કે મહારાજને જરૂર પડે. 1913નો દુષ્કાળ પડ્યો, એ સમયને વિશે બહુ વિપરીત સંજોગો હતા. એ સમયને વિશે મહારાજે સ્વયં પણ આ પ્રમાણે જુદો વેશ કેશ ધારણ કરેલા, અને મહારાજ પોતે પણ ગુપ્તવાસની અંદર રહેતા દાદાના દરબારની અંદર કુટુંબીજનોના પ્રેમને કારણે. પરંતુ ઉગમણા બાર, આથમણા બાર, આ બધા ઓરડાના નામ, કચ્છ, કાઠિયાવાડ, સોરઠ, હાલાર, આવો બધું પાડેલું. ને કોઈ પૂછે કે મહારાજ ક્યાં છે તો કે હાલારમાં છે. મહારાજ ક્યાં છે તો કે કચ્છમાં ગયા છે. હોય દાદાના દરબારમાં ખોટું પણ ન બોલ્યા કહેવાય. અને મહારાજે ઓરડાના નામ પાડેલા ને એ રીતે જે સેવકો હતા એ જવાબ આપતા. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજે મંડળ બાંધીને ગુજરાતમાં વિચરણ માટે મોકલ્યા. એ વખતના વિચરણના જે પ્રસંગો છે ને, હૈયું હલ્લાવી નાખે એવા છે. બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ નથી મંડળનો, પણ એક પ્રસંગ છે. મહારાજની આજ્ઞાથી 1913 દુષ્કાળના સમયની અંદર સંતોનું મંડળ વિચરણ કરી રહ્યું છે. ગામડે ગામડે ફરે, આગળ વાત કરી એવા નિયમ છે, ભિક્ષા માગીને પૂરું કરવાનું. પણ જ્યારે દુષ્કાળનો સમય હોય, હરિભક્તોને, ભક્તોને, ગામમાં માણસોને જ પોતાને કંઈ ખાવાનું મળે તો સાધુ સંતોને માગવાવાળાને શું આપે? કંઈ મળે નહીં. ભિક્ષા માગવા માટે જાય, કશું જ મળે નહીં. પછી નક્કી કર્યું કે ભિક્ષા જ ન માગવી. પછી તો જેમ પશુઓ ઘાસ ચારો ખાય ને, એવી રીતે ઘાસ મળે ને તો ઘાસ ખાતા હતા સંતો. ઘાસ પણ ક્યાં હોય? દુષ્કાળનો વરસ છે, લીલોતરી હોય ક્યાં? ઘાસ પણ ન મળે. ઝાડના કૂંપળ પાંદડા હોય ને એ ખાય. ઝાડના પાંદડા પણ કૂણા ક્યારે? શરૂઆતના 1-15 દિવસ, 1.5 મહિનો રહે, પછી તો એ એકદમ પીળા પડી જાય. એ મોઢામાં નાખે તો ભાવે નહીં, રસકસ વગરના હોય. પરંતુ શું કરવા, પેટનો ખાડો પૂરવા બધું જ કરવું પડે ને કરી છટતા. પાંદડા પણ ન મળે, ઊંચી ડાળે હોય ત્યાં પહોંચાય નહીં. 2-3 દિવસે એકવાર ખાવા મળે, ઉપવાસ થાય. બહુ વિપરીત કાળ હતો, પણ મહારાજની આજ્ઞા હતી એ કાળ નિર્ગમવો જ રહ્યો. અને સંતોનો મંડળ ગામડે ગામડે વિચરણ કરે છે, ફરે છે. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં એક પ્રસંગ નોંધ્યો છે કે અમારું મંડળ ફરતું વરતાલ ગયું. વરતાલની અંદર અત્યારે મંદિરને જાહો જલાલી બારે જે દેખાય ને એવું નહોતું, મંદિર જ નહોતું ત્યાં. અત્યારે જે ગોમતી તળાવ છે ને, ત્યાં નાનું બીજું તળાવ હતું, ધારુ તળાવ. એ તળાવની અંદર થોડુંક પાણી ખાબોચ્યું ભરાયેલું, અને ત્યાં આગળ અમે સ્નાન કરી લઈએ. ગામની ભાગોળે ખળાવાડની અંદર અમારો ઉતારો. આજુબાજુના ગામોમાં ભિક્ષા માગવા માટે જઈએ, કોઈક વાર જો મળે તો ખાવાનું, નહીતર ભોજન એ જ ભોજન. એમ કરતા કરતા શિયાળો આવ્યો.
ઠંડી શરૂ થઈ, પડે ને ઠંડી, ગઈકાલે જોઈ હતી ને ફિલ્મમાં જોઈ હતી આ લોકોએ, ઠંડી -20, તો ઠંડી પડી. મહારાજે સંતોને આજ્ઞા આપેલી, ઓઢવો આકાશ અને પાથરવી પૃથ્વી, શરીર ઉપર જે વસ્ત્ર ધારણ કર્યા એના સિવાય કોઈ એક્સ્ટ્રા વસ્ત્ર કશું રાખવાનું નહીં. શિયાળાના સમયમાં કડકડતી ઠંડી પડી અને એ સમયને વિશે આ મંડળ ત્યાં આગળ ફરતું હતું. અને એ મંડળ પછી આવી રીતે ભિક્ષા માગવા માટે જાય, કંઈ મળે નહીં. અને એમ કરતાં કરતાં દુષ્કાળમાં અધિક માસ, દુષ્કાળ મહિના 12 મહિનાનું વરસ હોય, અધિક માસ આવે ને ત્યારે 13 મહિનાનું વરસ થાય, એટલે 1 મહિનો વધારે ખેંચવો પડે, લાંબો લાગે. દુષ્કાળમાં અધિક એમ ઠંડી પડી હતી ને એમાં પછી હિમ વર્ષા થઈ, અને જે ઠંડી પડી ને ક્યાંય રહેવાય નહીં. વર્ણન કરતા લખે છે કે ઝાડ ઉપર મોર બેઠા ને ટપ ટપ ખરી પડે, મરી જતા હતા એવી ઠંડી. ભગવાને પશુ પંખીના દેહ એવા કર્યા છે કે ગમે તેવી કાતિલ ઠંડી પડે ને તો એમને કંઈ ન થાય. ગઈકાલે આપણે ટોરોન્ટોની સ્નોની વિડીયો જોતા ને, એમાં તમે જોયું છે ચકલીઓ એ આનંદથી ફરતી હતી. ભગવાને એમના શરીરની રચના એવી કરી, પણ એવી કાતિલ ઠંડી પડી ને આ ઝાડ ઉપરથી મોર નીચે પડીને મરી જાય. એ સમયને વિશે સંતો પેલા ધારુ તળાવમાં થોડુંક પાણી હતું ને ત્યાં દરરોજ સ્નાન કરતા, સ્નાન કરવા માટે ગયા. ત્યાં સ્નાન કરવા માટે ગયા ને પાણીનું નાનું ખાબોચ્યું છે ને ઉપરના ફ્રીજની અંદર, તપેલીમાં પાણી મૂકે ને 4 કલાક પછી જાવ ને કેવું થઈ ગયું હોય, પાણી સ્નો બરફ થઈ ગયો, આખો ચોસલું થઈ ગયું હોય, એવી રીતે જે ખાબોચિયામાં પાણી હતું ને આખું બરફની પાટ થઈ ગઈ. સ્નાન કર્યા વગર તો બીજી કઈ ક્રિયા થાય નહીં, આ સિવાય બીજી ક્યાંય પાણી નથી. એક વૃદ્ધ સાધુ હતા, આનંદ અનંતાનંદ, એ વૃદ્ધ હતા, હાથમાં લાકડીનો ટેકો લઈને ચાલતા હતા. એની આગળ લાકડી હતી ને ત્યાં સંતોએ બરફનો ચોસલો થઈ ગયો ને એમ આમ લાકડી એમ ભરાવ્યું, તો ઉપર સોલિડ બરફ હોય, નીચે હજી સેમી સોલિડ હોય, એટલે આમ લાકડી 2-3 વાર ભરાવ્યું તો થોડુંક કાણું પડ્યું. કાણું પડ્યું ને જોયું તો નીચેના ભાગમાં તો હજી એટલું જામેલો નહોતું, એટલે અંદર લોટો જાય ને એવી જગ્યા થઈ, કાણું પાડ્યું એમાં. અને એ લોટાથી ઠંડા પાણીથી આઈસથી સ્નાન કર્યું સંતોએ. 1987માં ચારધામની યાત્રાએ જે આવ્યા ને, બાપાએ ડૉક્ટર સ્વામીને આજ્ઞા કરેલી અલકનંદામાં સ્નાન કરવાની. આ ડૉક્ટર સ્વામી આમ પગ દે ને, જેમ દારૂડિયા દારૂ પીધો ને પગ આમ મૂકવો ને કેમ આમ જતો રહે, એવી રીતે પગ જાય, કોઈ કાબુમાં જ ના રહે. અને જ્યાં શરીર ઉપર પાણી પડે ને આખું શરીર લાલ ચોળ થઈ જાય, પાણીથી જી એટલે લોહીથી જી જાય. આ સંતોએ આવા બરફના પાણીથી સ્નાન કર્યું. જુવાન સંતો હતા, ઠંડી તો લાગી, ધ્રુજવા લાગ્યા, પણ એટલો વાંધો ન આવ્યો. પણ પેલા જે વૃદ્ધ સાધુ હતા ને એને નિયમ તો ખરો ને, એને સ્નાન કરાવ્યું, 4-5 લોટા પાણી ઉપર રેડ્યો છે અને સાધુ મૂર્છા પામી ગયા, શુદ્ધ બુદ્ધ ભૂલી ગયા. 4 સાધુએ જોળીમાં નાખી અને ઉતારો જ્યાં હતો ને ખળાવાડ ગામની ભાગોળે ત્યાં જઈને સુવાર્યા. 2 સાધુઓ ગામમાં ગયા, સાધુ બીમાર પડ્યા, મૂર્છાવત થયા, કોઈ ખેડૂતને આજીજી કરી અને ડાંગર જેમાંથી ચોખા કાઢી લીધા અને પછીનો જે ભાગ ઘાસ હોય ને એને પરાળ કહેવાય, થોડુંક ઘાસ ડાંગર પરાળ લઈ આવ્યા, એની પથારી કરી સાધુને સુવાડ્યા, ઉપર ગાતરિયા ઓઢાડ્યા, ઉપર બીજી એવી જ ઘાસ પરાળ ઢાંકી દીધું. અને આવી રીતે સૂર્યની સન્મુખ એને સુવાડ્યા કે સૂર્યની થોડીક ગરમી, એ જ હીટર, પણ શિયાળાનો સૂર્ય હીટર જેવો ના હોય, કંઈ ગરમી ના આપે. કેનેડાની અંદર તો આમ સૂર્ય આમ તપતો એવું લાગે ને, પણ બારી ખોલે ને તો 1 સેકન્ડમાં પાછો આવી જાય, -25માં શું હોય સૂર્યમાં. તો સૂર્યની ગરમી સામે સાધુને સુવરાવ્યા, પણ 9 વાગ્યા 10 11 12 1 1.5 વાગે ને એટલે સૂર્ય માથે આવ્યો ને, પછી નમતો સૂર્ય થાય એટલે પાછું ઠંડી શરૂ થાય. એ સાધુ સાંજનો સમય થયો, કોઈ નાડી જોતા હતા વારે વારે, એક સાધુ જીવે છે એક મરી ગયા, નાડી હલતી હતી. સાંજનો સમય થયો, સાધુ હજી ભાનમાં આવ્યા નથી. આખો દિવસ પેલા ઘાસની અંદર એને નાના બાળકને એની માતા જેમ આમ કપડાથી બધી બાજુથી ઢબૂરી દે ને એવી રીતે આ સાધુને સુવરાવેલા છે. અને રાત્રે સંધ્યા ઢળી, અંધારું થયું, આજે આખો દિવસ તો ભજન એ જ ભોજન છે, ભિક્ષા માગવાય નથી ગયા.
અને રાતના સમયે અંધારું થયું. દિવસ દરમિયાન ત્યાંથી કોઈ નીકળેલે અને જોયું કે સાધુઓની પાસે થોડું ઘાસ આવેલું છે. કોઈ ખેડૂત કુટુંબ હશે, ઘરની અંદર કંઈક પશુઓ રાખતા હશે, એમ થયું કે સાધુને શું ઘાસ ને કરવું હોય. રાત્રે અંધારાના ટાઈમે ઘાસ ઉપાડવા, ચોરી કરવા માટે ચાર જણા ત્યાં આગળ આવ્યા. બીજા સંતો તો આખો દિવસનો કાંઈ જમ્યા નથી, સાંજે ભગવાનને માનસી કરી અને આમે ઠંડીનો સમય એટલે મોં માથા ઉપર ઓઢીને બેઠેલા. એમાં ચાર ચોર આવી અને જે જગ્યાએ ઘાસ પડ્યું હતું એ ઘાસ માની અને કપડું પાથરીને એની અંદર ઘાસ નાખ્યું, એની ગાંસડી બાંધી માથા પર મૂકીને લઈને જાય છે. અદ્ભુતાનંદ સ્વામી કે ખડખડાટ સહેજ થયો ને મેં જોયું તો ચાર માણસ હતા અને પેલા સાધુની ગાંસડી બાંધીને માથે લીધી. એટલે હું બોલ્યો, ભાઈ એમાં અમારો સાધુ છે. અને પેલા એ પણ ગાંસડી બાંધીને એને ખ્યાલ આવ્યો ઘાસ આટલું બધું વજનદાર ન હોય. અને સાધુ કીધું ને એટલે માથા ઉપર જે ગાંસડી મૂકીને ધબલઈ નાખી નીચે પડતી મૂકી કે આ તો મરી ગયેલો સાધુ ઘરે લઈ જઈએ તો બ્રહ્મહત્યા. આખા ગામની અંદર લોકવાયકા કે કાંઈને સાધુ મારી નાખ્યો, ઘાસનો નાખ્યો હેઠું અને એ જે થડકાટ થયો ને વાઇબ્રેશન, સાધુ જાગી ગયા, જીવી ગયા. અનંતાનંદ સ્વામી એનું નામ. આવી વિકટ પરિસ્થિતિમાં બ્રહ્માનંદ સ્વામીનું મંડળ પણ આ રીતે વિચરણમાં ફરી રહ્યું છે અને દુષ્કાળનો સમય પૂરો કરી અને હવે મહારાજના દર્શન કરવા માટે ગઢડા તરફ આવે છે. મહારાજ સારંગપુરની બાજુમાં કુંડળ ગામ છે ને, એ કુંડળમાં વિરાજમાન હતા. સાંજના 5-6 વાગ્યાનો સમય છે. બ્રહ્માનંદ સ્વામીનું મંડળ આવ્યું. મહારાજ સ્વામી ઘણા દિવસે મળ્યા, એમને બહુ રાજી થયા અને રાજી થયા એટલે મહારાજે કહ્યું કે ઓહો પધાર્યા. તે દરમિયાનમાં સંધ્યા આરતી થઈ. આરતી પછી નારાયણ ધૂન થાય અને મહારાજે સામેથી ફરમાઈશ રજૂ કરી કે કવિરાજ, ઘણા દિવસથી કવિત્વ કંઈ કવિતા કીર્તન સંભળાયું નથી, કંઈ કીર્તન સંભળાવો. આવા દુઃખના દાડાની અંદર, આવી વિકટ વિષમ પરિસ્થિતિની અંદર કીર્તન સંભળાવવાનું હોય તો કેવું સંભળાવે? હે નાથ, દયાના સાગર, કંઈક દયા કરો. હે બ્રહ્માનંદ સ્વામી બોલે છે એમના મંડળના સાધુને, કહે છે કે કોઈને દેખાતું હોય તો મારી સરોદ લાવો. મહારાજ કહે છે કે આવું કેમ બોલ્યા, કોઈને દેખાતું હોય તો? બ્રહ્માનંદ સ્વામી પ્રસંગનું વિવરણ કરે છે કે મહારાજ દુષ્કાળના સમયની અંદર આવી રીતે ખાવા માટે હરિભક્તોને કરે કે બીજે ભિક્ષા માગતા, ભિક્ષા નહોતી મળતી, પેપરની ટેટીઓ ખાતા એ મળતી બંધ થઈ, ઝાડના પાંદડા ખાતા એ મળતા બંધ થયા, પછી તો ભજન એ જ ભોજન થતું હતું. કંઈક લુખું સુખું ખાવા મળ્યું ને એનાથી આંખોના તેજ જતા રહ્યા છે, એટલે અમે બધા રતાંદળા થયા છીએ. રાત્રે બધા આંધળા, રાત્રે કોઈને કંઈ દેખાય નહીં, દિવસે સૂર્યના તેજને કારણે થોડું ઘણું દેખાય પણ રાત્રે તો કોઈને દેખાતું નથી. એટલે કોઈને દેખાતું હોય તો મારી સતાર સરોદ લાવો. એ દરમિયાનમાં તો સરોદ આવી જાય છે. બ્રહ્માનંદ સ્વામીના હાથમાં સરોદ મૂકે છે અને બ્રહ્માનંદ સ્વામી મહારાજે કહ્યું ને કંઈક કીર્તન સંભળાવો ને કીર્તન સંભળાવે છે. આપણે એ કીર્તન ગાઈએ છીએ ક્યારે? દિવાળીના દિવસો. ચારેય તરફ મીઠાઈની ફોરમ શોરમ ઉડતી હોય અને મીઠાઈના ઢગલા પડ્યા હોય, આનંદના મંગલ વાજા વાગતા, નવા કપડાં પહેરાય, નવા દિવસો, બધું નવું નવું હોય ને, ત્યારે આપણે આ બ્રહ્માનંદ સ્વામીનું આજના પ્રસંગે બનાવેલું પદ ગાઈએ.

જે દિવસથી તમારી પ્રાપ્તિ થઈ, તમારા દર્શન કર્યા ને, એ દિવસથી મારે તો દિન દિન દિવાળી છે. જેને આ સ્વરૂપની ઓળખાણ નથી એને દિન દિન હોળી, આખી અમારે તો દિવાળી છે. સંતોએ આવી વિષમ પરિસ્થિતિની અંદર ગાયું છે. એ

મારી છાતી, આમ તો એવું ગાવું પડે કે એ દુઃખ સંભાળતા આજ ફાટે મારી છાતી, એ દુઃખની શી કહું વાત. પણ શ્રીજીના રંગે રંગાયા છે ને, સહજાનંદી આનંદ જેને લૂંટ્યો છે ને, એના અંતરની અંદર સુખ સુખને સુખ છે. પરમહંસો પ્રભુ પ્રત્યે, શ્રીજી મહારાજ પ્રત્યે કેવા જોડાયેલા હતા, આપણે પણ આજે સ્વામી શ્રી અને મહારાજ પ્રત્યે કેવું જોડાવાનું છે, બ્રહ્માનંદ સ્વામીના જીવન ઉપરથી, એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે છે. મહારાજને પ્રાર્થના કરીએ કે જેવું જોડાણ બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે હતું, એવું જ જોડાણ આપણને આજે જેમના દ્વારા સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિચરી રહ્યા છે, એવા પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી.

फ्रेस्नो मंदिर महोत्सव की जय। मंडल नानू छे पन खूब बढ़िया हरिभक्त ने नाम काढ़ू अपने एवं सेंटर जे बीजे हो सेंटर थे હવે વાતો અક્ષરધામ જવાની છે તો વાતો કડક થવાની ફૂસ ફૂસ પોચું પોચુંની કડક વાતો નિર્માન ધીરજ ને સમાના મૂળ વિના કોઈ ગુણ આવતા નથી આપણે ગુણ લાવા છે પણ આ ત્રણ મૂળ ગુણ છે એ ગુણ આવે પછી બીજા દોડીને આવે બીજા ગુણ દોડીને આવે સ્પીડમાં 100 માઇલની સ્પીડમાં આવે પણ આ ગુણ ના હોય આ ત્રણ જે કયા નિર્માની પણ એ તો આ સત્સંગમાં એ સત્સંગ જ એ છે નિર્માની પણ નિર્માણ ધીરજ ધીરજ ને સમાના મૂળ વિના કોઈ ગુણ આવતા નથી આપણે કડક વાતો છે પણ લાવ્યા વિના છૂટકો જ નથી અક્ષરધામમાં જવું છે નહીં તો અક્ષરધામના બારણે ઊભા રહે એન્ટ્રી અંદરની આ ત્રણ ગુણાવે ફટ મારા જ ખેંચી લે તમને અંદર સિદ્ધપુરમાં શ્રીજી વાત કરતા કહ્યું ભગવાનનો ભક્ત થયો તેણે કોઈ વાતનો અહંકાર ના રાખવો પહેલાં પહેલી આગળ જગતમાં અહંકાર જ રાખવાનો સત્સંગમાં અને આ શ્રીજી મહારાજના સત્સંગ બીજે તો આપણને ખબર નથી પણ શ્રીજી મહારાજના સત્સંગનો આ પ્રથમ છે વાક્ય ભગવાનનો ભક્ત થયો ના થયો તો વાંધો નહીં ગમે ત્યાં ટલ્લા ખાય પણ જે ભગવાનનો ભક્ત થયો આપણે કોણ છીએ ભગવાનના ભક્ત છીએ ને તો આ વાત સિદ્ધ કરવાની ભગવાનનો ભક્ત હોય થયો હોય તેણે કોઈ વાતનો અહંકાર ન રાખવો બધું ભાણી નાખે તામસ પ્રકૃતિ મહારાજે કહ્યું કે માન અજ્ઞાનમાંથી જન્મે છે માન એટલે અજ્ઞાનમાં જન્મે એટલે અજ્ઞાનમાંથી જન્મે એમાં શું તત્વ હોય સત્વ હોય એ એટલે માનની વાત મહારાજ જો આપણે એવું છે માન તો બધામાં છે જ કોઈમાં નથી એવું નથી અને છેલ્લી કોટીની વાત છે પણ એનો ખટકો રહે કે મારામાં માન છે અને ટાળો પ્રયત્ન કરે તો ભગવાન આગળ લે પણ જેને એમ થાય કાંઈ નહીં જેમ તેમ આમ બધું તડપડ કરે એ વાત ભગવાનને માન્ય નથી કોઈ વાતનો અહંકાર ના રાખો એટલે તમે બધાને હાથ જોડવા નમ્ર થવું ચરણની રજ માથે ચડાવી આ બધું કરે તો અહંકાર ના રહે અને દીવ ભાવ હોય તો અહંકાર ના રહે અભાવ ગુણ ના રહે કોઈ વસ્તુ ના રહે દીવ ભગવાનનો ભક્ત થયો
એને કોઈ વાતનો અહંકાર ના રાખો. એક દિવસનો હરિભક્ત હોય, અત્યારે કંઠી પહેરી હોય, શરણાગતિ સ્વીકારે, એક દિવસનો હરિભક્ત હોય અને સ્વામિનારાયણનું નામ લેતો હોય, કંઠી પહેરી સ્વામિનારાયણ નામ લેતો હોય, એક દિવસનો હરિભક્ત, એક જ દિવસનો હરિભક્ત હોય, તેના પણ મન કર્મ વચને કરીને દાસ પણ વર્તું. એક દિવસનો હરિભક્ત હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય, તેના પણ દાસ, તેના પણ મન કર્મ વચને કહીને દાસ પણ વર્તું. કેટલી કડક વાત, બધું જ આવી ગયું, બધું હોલસેલ. એક પ્રોડક્ટ હોય મેન, ઓલી કાર હોય ને, કાર બધી, પછી એની એક્સેસરી હોય બધી, સ્પેર પાર્ટ હોય બધા. પણ કાર ના હોય તો સ્પેર પાર્ટ કરવાનું શું? તે મહારાજ કે એક દિવસનો હરિભક્ત હોય, સ્વામિનારાયણ નામ લેતો હોય, તેના પણ મન કર્મ વચને કંઈ દાસ ભાઈ વર્તું. હવે આવા વચનો અભાવ ગુણ ક્યાં ઉભર? એ તો હાવ નેગેટિવ વાત થઈ. એટલે આવો મહિમા સમજાવ હોય, એક દિવસનો હરિભક્ત હોય, સ્વયં નામ લેતો હોય, તેને મન કરો વચને કંઈ સેવા કરી, આવી મહિમા સમજાય, બીજા કોઈ દોષ રહે જ નહીં. કઈ ઉપરથી જુદું અને અંતરથી જુદું એમ ના રાખવું, પછી મહારાજ અંદર સૂક્ષ્મપણે પહે. ઉપરથી રાખે મળતું, એક દિવસ હરિભક્ત હોય, નામ લે, બધું કરે, પણ અંતર જુદું હોય. અંદરમાં તો હવે આવા કેવેટ કેટલા આવે, કેટલાને પગે લાગુ, એવું થાય. કોઈ કટુ વચન કહે તો તેને પણ આકાશનો ભાગ માનવો, અને સામર્થ્ય વધુ તો વધુ ગરીબ બનવું. સામર્થ્ય વધુ, આપણે અહીંયા આ વાત સત્સંગમાં છે, જેમ વધુ સામર્થ્ય આવે વધુ ગરીબ થવું, વધારે દાસાનો દાસ થવું. જો મહારાજ, શ્રીજી મહારાજ ભગવાન છે અને ગુણાતીતાન સ્વામી એમના દાસ છે, પણ ઓલા ભાલ પ્રદેશમાં જ્યાં માટી ચીકણી હોય ને, એટલે તમારા જોડા ખૂંચી જાય, શૂઝ તમારા અંદર ખાઈ જાય અને પગ બહાર નીકળે, એવું થાય. એટલે ગુણાતીતાન સ્વામીએ મોટું ચાદર લીધી અને બધાના જોડા એમાં મૂક્યા, અને ઉપાડ્યું કોણે? મોટું પોટલું ગુણાતીતાન સ્વામી. 50 જણ હતા, 49મો નંબર હોત ગુણાતીતાન સ્વામી તો એ વારો ના આવત, છેલ્લો વાર. અને રાજી થકા, લાચારી નહીં કે મારે માથે જ આવ્યું બધું, મારે માથે જ જોડાવું પડવાના, એવું નહીં, ખુશખુશાટ આનંદ કેફમાં 50 હરિભક્તના જોડા, બીજા કોઈના નથી. એ રીતે એટલે આવી એવી ભાવના આપણે રાખવી જ પડશે, તો અક્ષરધામ મારા ખેંચી લે. દરવાજે ઊભા છીએ આપણે, પણ અંદર એન્ટ્રી નથી. ગમે એવું હોય ને, હોલ અંદર એન્ટ્રી ના મળે, એવું છે. ગમે એવો હોય, યુક્તિ કે દાવ પેજથી તેને પીડવાની ઈચ્છા રાખી નહીં, પણ મિત્રની પેઠે વર્તું.
હરિ હરિભક્તો સંતો એક મેક રસ બસ થયો આવા એકબીજાને ચરણરજુ માથે ચડાવે એકબીજાને નમસ્કાર કરણ આદર ભાવ રાખ ઉપર ઉપરથી નહીં અંદરથી કોઈ નમસ જમીએ ને અંદરથી અંદરથી નમે તો બહારની જરૂર નહીં આવે અંદરથી પછી બહાર તો એનો પરિણામ આવે પણ અંદરથી જો આપણા સાચા મૂર્તિની વાત કરી મારા સાચા કોઈ પોલ નહીં ચાલે તમે જરાક બીજો ભાવ હશે ને અંદર મારે સ્વીકારશે નહીં એટલે આ તો આ એકદમ ટોપ લેવલની વાત થઈ આ અક્ષરધામ ગલી પછી કહીને સત્પુરુષને રીઝવવાની વાત નથી એ ઉપરથી ગલી પછી કરાવે તમને રાજી રાખે તમને રાજી રાખે પોતે રાજી ના પોતે એમના વચન પ્રમાણે વર્તે એ રાજી અને આપણે શરૂઆત થઈ ગઈ છે ઓલા બાજુ આપણે જઈ રહ્યા છે એને ગભરાવાની જરૂર નથી કોઈને આપણે મહારાજની ફેસિંગ કરીને મહારાજ બાજુ ડગલા ભરી રહ્યા છે અને પણ મંજિલ દૂર તળમાં આવી નથી પણ રાઈટ વે રાઈટ ડાયરેક્શન છે એટલે પહોંચશો આપણે અને સત્પુરુષનો હાથ ચાલો એ આપણે ખેંચી એટલે સત્પુરુષ હાથ ચાલ્યો એટલે એમના વચન પ્રમાણે એ કેમ કરવાનું અને એમાં હેત પ્રીત દ્રઢ પ્રીતિ રાખવાની તે બધું કામ કરે છે યા કોઈ સાધન કામમાં નહીં કરે કોઈ સાધન કામમાં નહીં જેમ જેમ શિવ ગુણ આવે છે તેમ તેમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે જેમ જેમ શુદ્ધ શુભ ગુણ આવે છે સારા ગુણ આવે એમ ભક્તનું વર્તન અમાપ થતું જાય છે જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી તો આપણે હયામત કરીએ છીએ સત્સંગ જ કરીએ છીએ ને તો મારે છે કે સત્સંગ જે સત્સંગ કરે છે તેને કોઈ વિઘ્ન આવતું નથી એટલે બળમાં કે મારે કોઈ વિઘ્ન એટલે તમારે ઘર બાર કુટુંબ કબીલા સામાજિક મુશ્કેલી હોય શારીરિક મુશ્કેલી હોય આર્થિક મુશ્કેલી હોય એ બધું બધું સાઈડમાં મૂકી દે સત્સંગ કરે છે ને સત્સંગ જે જેટલી કચાશ એટલો વિઘ્ન આવ્યા કરે કોઈ અપમાન કરે તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો આજ તો અમે તમારો સત્સંગ તો અહીં પાસે રહ્યો આ બધું આ શું બધું કોઈ અપમાન કરે ફ્રન્ટ લાઈન છે ને એમાંથી કોઈને ઊભા કરે ત્રીજી લાઈનમાં મૂકે ત્રીજી લાઈન વાળાને આગળ મૂકે શું થાય અપમાન તો કર્યું જ નથી પણ થાય અંદર બહાર કદાચ શાંત રહે પણ અંદર બતાવી દઉં જોઈ લઈશ એવું થાય તો આ સત્સંગમાં આવું કાંઈ નથી સત્સંગ કોઈ અપમાન કરે
તો પણ મિત્રથી પણ અધિક ગુણ લેવો, તો ફાસ્ટ ફ્રેન્ડ હોય એકદમ, એનાથી પણ અધિક ગુણ લેવો. કોણ કોઈ અપમાન કરે એનો આ સત્સંગની વાત છે. એટલે જે રીત જગતસિંહની હારી ટોટલી એકદમ ઓપોઝિટ છે. હા, સત્સંગ અને વ્યવહાર મેળ ન ખાય, અને વ્યવહાર કરે તો સત્સંગની રીતે જ કરવું પડે. વ્યવહાર તો કરવું જ પડે આપણે, તો એમ બધું બૈરા છોકરા બધા છે એ વ્યવહાર તો કરવું પડે, પણ સત્સંગની રીતે વ્યવહાર કરો. વ્યવહાર ખાલી વ્યવહાર નહીં,

0: કરે તો કેટલું કેફ છે. અરે ભગવાન વશ થાય, આવા આ લોકના માણસ કોઈ વશ ના થાય. કોઈ કોઈ બધાને આમ હોય, કોઈ કોઈને વશ થાય. ભગવાન સરળ છે એટલે ભગવાન વશ થઈ જાય. ભગવાન પોતાનું ભાન મળીએ, ભગવાન સંતને પોતાથી અધિક માને છે. હવે ભક્તે તો ભગવાનને, ભક્તે તો ભગવાનને અંતરમી જાણ્યા છે, તલ તલમાં ભગવાન સાક્ષી રૂપે રહ્યા છે એમ જાણીને વર્તનમાં કચાશ રાખે નહીં તો ભગવાન તેને વશ થઈ જાય છે. કાંઈ રહે જ નહીં, ભગવાન વશ થયા પછી કોઈ વાત ખામી રહે નહીં. સદાનંદ મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય.

સ્વામિનારાયણ ભગવાનના અત્યંત લાડીલા કૃપાપાત્ર અને સખા એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ભુજની અંદર પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કરી રાજા મહારાજાઓને રાજી કરી એમની પાસેથી શિરપાઓ ભેટ સોગાંદ લઈ ભાવનગર આવે છે. ભાવનગર નરેશ વજેસી બાપુ પાસે પણ ભેટ સોગંદ પ્રાપ્ત કરે છે. ત્યાં એક એમને નવું આશ્ચર્ય જોવા મળે છે. એક સોની માજનના કપાળની અંદર તિલક એ જોઈ અને આ કયા સંપ્રદાયનું તિલક છે, કોણે સંપ્રદાય સ્થાપ્યો છે, સંપ્રદાયના સ્થાપક કોણ છે એને જોવા જાણવાની ઈચ્છા થાય છે. અને વિશેષ તો જ્યારે જાણ્યું કે સ્વામિનારાયણ ભગવાન છે ત્યારે એમને ખુલ્લા પાડવાની એમના અંતરની અંદર ઈચ્છા થાય છે. એમની પાસે અનંત પ્રકારની વિદ્યાઓ છે. એ વિદ્યાના બળે એમને નક્કી થયેલું છે કે સ્વામિનારાયણ જો ભગવાન હોય, સ્વામિનારાયણ જો ભગવાન હોય તો મારે એને છત્તા કરવા, અને ખોટા ઢોંગી હોય તો પણ મારે એને છત્તા કરવા, એવી એક ભાવનાથી ગઢપુર આવે છે. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતા એમને જે ચાર સંકલ્પ કર્યા, એ ચારેય સંકલ્પ એના જ્યારે પૂર્ણ થાય છે ત્યારે એમના અંતરમાંથી એક પંક્તિ સરી પડે છે, આજની ઘડી રે ધન્ય આજની ઘડી, મેં નિરખ્યા સહજાનંદ ધન્ય આજની ઘડી. અત્યાર સુધી લોકોને એવું લાગતું કે જ્યારે બ્રહ્માનંદને જુએ, લાડુદારને જુએ, લાડુદારને સાંભળે ત્યારે લોકોને પોતાની ઘડી ધન્ય લાગતી કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર આવો કોઈ કવિ, આવો વિદ્વાન, આવો સર્વકલા કોવિદ કોઈ પુરુષ અમે જોયો નથી. લાડુદાનજી જે જે ગામમાં ગયા, જે જે રાજ્યની અંદર ગયા અને ત્યાં એમણે જે સભાની અંદર જીત મેળવી, સભામાં બેઠેલા સૌને એવું લાગતું કે અમારી ઘડી ધન્ય થઈ ગઈ. આજ સુધીના અમારા જીવનકાળ દરમિયાનમાં આવો કોઈ પુરુષ જોયો નથી. પરંતુ એ લાડુદાનજીને સહજાનંદ સ્વામીને જ્યારે જોયા ત્યારે હજી તો એમને ખાલી જોયા જ છે, ગળામાં ગુલાબનો હાર, ચરણની અંદર સોળ ચિહ્ન, કાળા કામળાની અંદર પુસ્તક, અને સાંભળ્યાની દ્રષ્ટિએ જોયું તો ફક્ત એનું પૂર્વ વૃત્તાંત કહ્યું છે, તમે કોણ છો, ક્યાંથી આવો છો, અત્યાર સુધીમાં તમે શું શું કર્યું, એટલું જ સ્વામિનારાયણના શ્રીમુખથી લાડુદાનજીએ સાંભળ્યું છે. હજી એમને વિશેષ કોઈ પરિચય થયો નથી, હજી એમને એમની સલૂણી મૂર્તિનો સ્પર્શ પણ થયો નથી, તે છતાં પણ એમને એવું લાગ્યું કે મારું જીવન ધન્ય બની ગયું અને મેં મારી આંખે આજે મૂર્તિને દર્શન કર્યા.

નિરખ્યા, હું મારું જીવન સાર્થક થઈ ગયું. એમને એવું થઈ ગયું કે હવે ક્યાંય જવું જ નથી, અહીંયા જ રહેવું છે. અને સ્વામિનારાયણના સાનિધ્યમાં આ પ્રમાણે તેઓ શ્રી ગઢડા રોકાય છે. એમની સાથે એમના મામા આવેલા, મામાને પણ સ્વામિનારાયણ ભગવાન સમાધિ કરાવે છે, સમાધિની અંદર દિવ્ય અક્ષરધામના દર્શન કરાવે છે. પરંતુ મામા તો એટલા માટે આવેલા કે લાડુદાનજીએ 12 વર્ષ સુધી આ બધો અભ્યાસ કરી અને આવી વિદવત્તા પ્રાપ્ત કરી છે, તો હવે એમને મૂળ વતનના ગામ ખાણગામમાં રાજસ્થાનમાં લઈ જવા, રાજસ્થાનમાં લઈ જવા. અને રાજસ્થાનની અંદર પણ આ પ્રમાણે એમની જે વાણી છે, વિદવત્તા છે, એનો ત્યાંની જનતાને લાભ મળે. આવા હેતુથી મામાએ લાડુદાનજીને પોતાના વતનમાં આવવાનો આગ્રહ કર્યો. પણ લાડુદાનજીએ કહ્યું કે મારે તો અહીં આવવું નથી, હમણાં તો મારે અહીંયા જ રોકાવું છે. મામાએ ખૂબ સમજાવ્યા, પરંતુ લાડુદાનજી આવવાની ના પાડે છે. એટલે પછી મામા વિચાર કરે છે કે હું રાજસ્થાન જાઉં અને ત્યાં સગા સંબંધીને બધાને બોલાવી લાવું. સ્વામિનારાયણ ભગવાન સાથે ગઢડાની અંદર દાદાના દરબારની અંદર મહારાજનું દિવ્ય સાનિધ્ય જ એવું હતું કે કોઈ પણ વ્યક્તિ ત્યાં આવે ને તો એને ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય. વહેલી સવારે દાદાના દરબારની અંદર આ પ્રમાણે મહારાજના સાનિધ્યમાં સત્સંગની જમાવટ થાય. આમ તો શ્રીજી મહારાજનું સાનિધ્ય જ એક એવું હતું કે મહારાજ દરરોજ એક ઉત્સવ કરતા. સામાન્ય રીતે ઉત્સવો અમુક પર્વ ઉત્સવના દિવસે જ થાય, જેમ કે શરદોત્સવ તો શરદ મહિનાની પૂનમના દિવસે થાય, આસો મહિનાની પૂનમના દિવસે થાય. ફૂલદોલ ઉત્સવ તો ફાગણ સુદ પૂનમના દિવસે થાય. રાસોત્સવ કે રંગોત્સવ અમુક પ્રસંગે થાય. શાકોત્સવ વળી પણ અમુક સમયે જ થાય. પણ સ્વામિનારાયણ ભગવાન એક ઉત્સવ દરરોજ કરતા, એ હતો સ્નાનોત્સવ. વહેલી સવારે વાજતે ગાજતે ઘેલા નદીમાં જ્યારે સ્નાન કરવા માટે જાય ત્યારે સમગ્ર સંઘ સમાજને સાથે લઈને જાય અને સંતો ભક્તો મહારાજની ચોતરફ કીર્તનો ગાતા હોય અને એક એવો દિવ્ય માહોલ આખો ઊભો થાય, એટમોસ્ફિયર ઊભું થાય કે સ્નાન કર્યા પહેલાં માણસ શ્રીજીના સ્પર્શથી, શ્રીજીના વાતાવરણથી ભીનો ભીનો થઈ જાય. અને એ સ્નાનોત્સવ જોઈ અને હંમેશા એમને ત્યાં રહેવાની ઈચ્છા થઈ જાય. સવારથી મોડી સાંજ સુધી દરરોજ આવા ઉત્સવો અને વિવિધ પ્રકારના કાર્યક્રમો ચાલે, તો એ સમા એ આખો માહોલ જોઈ અને લાડુદાનજીને ત્યાં જ રોકાવાની ઈચ્છા થઈ જાય છે. એમને થયું કે હવે મારે ઘરે જવું નથી. આવો એમનો અતિ આગ્રહ જોઈ મામા તો ખાણગામમાં જાય છે અને ત્યાં એમના કુટુંબીજનો, સગા સંબંધીઓ જે બીજા હતા, જે બે દીકરીઓ સાથે એમનું વાગદાન વિધિ, વિશાળ વિધિ થયો હતો, એ બધાને લઈ અને મામા પાછા અહીંયા આગળ ગઢપુરની અંદર આવે છે. ગઢપુરની અંદર જ્યારે આ બધાએ આવ્યા અને મહારાજને વાત કરી કે મહારાજ આ પ્રમાણે લાડુદાનજીને તમે અમારે ત્યાં પાછા મોકલો, તે મહારાજે કહ્યું અમે એને રોક્યા નથી, એ રોકાયા છે. સ્વામિનારાયણ ભગવાન કોઈને રોકતા નહોતા, આગ્રહ કરીને કોઈ એમણે એવો હઠયોગ નહોતો સાધ્યો, કોઈના ઉપર હિપ્નોટિઝમ નહોતા કરતા, પણ ભગવાનની મૂર્તિ જ એવી હતી કે એમને જોઈને જ લોકોને એમની પાસે રહેવું ગમતું. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે અમે એમને રોક્યા નથી પણ એ સામેથી રોકાયા છે. કોઈ વ્યક્તિને રોકવામાં આવે ને તો ફિઝિકલી એનું શરીર ત્યાં રોકાય, મન ન રોકાય. પરંતુ જેનું મન આકર્ષિત થયું હોય તો શરીર ગમે ત્યાં હોય પણ મન મહારાજની મૂર્તિમાં હોય. લાડુદાનજીનું મન મહારાજમાં આકર્ષિત થયેલું છે. એટલે મહારાજે કહ્યું અમે રોક્યા નથી પણ તેઓ રોકાયા છે. કુટુંબીજનોએ મહારાજને બહુ વિનંતી કરી કે આપ એને આજ્ઞા કરો ને તો આવશે. મહારાજે કહ્યું કે અમે આજ્ઞા કરીએ, લાડુદાનજી તમે તમારા વતનમાં જાઓ, તમારે તેડે આવ્યા છે તો એ બધાને રાજી કરો. લાડુદાનજી કહે છે કે મારે જેને જેને રાજી કરવાના હતા એ બધાને મેં કરી દીધા છે, હવે મારે બીજા કોઈને રાજી કરવાના રહ્યા નથી, હવે રાજી કરવાના એક તમને જ છે, માટે રાજી કરવા માટે હવે મારે જવાનું નથી. કુટુંબીજનોએ બહુ આગ્રહ કર્યો અને મહારાજ એમને કહે છે કે તો પછી તમે કુટુંબીજનોને સમજાવો. અમે તો એમને સમજાવી જોયા, અમારા માટે એ લોકો આગ્રહ રાખે છે કે તમે એમને કહો, તો તમે જ તમારા કુટુંબીજનોને સમજાવો. અને લાડુદાનજી
એમના માતુશ્રી, એમને જે ભવિષ્યમાં બે એમના પત્ની બનવાના હતા, એ બે ખીમબા અને મોજબા, આ બે દીકરીઓ અને બીજા બધા કુટુંબીજનો જે બધા મારવાડથી આવ્યા છે, બધાને બેસાડી અને લાડુદાનજી અત્યાર સુધીમાં એમને જે કંઈ વાતો કરી હતી, પણ એની સાથે એમને બહુ સરસ પદો સંભળાવે છે. મેં તો સગ પણ કીધું રે કે શામળિયા સાથે, મેં શામળિયાની સાથે મારું સગ પણ કરી દીધું છે અને હું મનથી એમની સાથે વરી ચૂક્યો છું. અને જગતની અંદર જો કોઈની સાથે સગ પણ કરવા જેવું હોય, સાચો સ્નેહ જોડવા જેવો હોય, તો એ ભગવાનની સાથે છે. એમ કરીને એણે 1, 2, 3 અને 4 પદ આ પ્રમાણે એમને સંભળાવ્યા. એ 4 પદ સંભળાવ્યા, તે દરમિયાનમાં એમની સાથે જે બધા આવ્યા હતા એમના અંતરની અંદર પણ એવો વૈરાગ્ય, એવી ભાવના અને એવો ભાવ જાગ્યો કે લાડુદાનજી જે નિર્ણય લીધો છે એ સાચો છે, સારો છે. પદ હતું

સાચું, ભગવાનની સાથેનું સગ પણ સાચું છે. પછી પોતાની અંતરની વાત કરીએ, લગ્ની તો હરિવરથી લાગી, મેં તનધનની આશા ત્યાગી. હવે મારે મારા શરીરની અંદર પણ જે શરીરે કરીને કંઈક કરવાનું હોય એ બધું પણ મેં છોડી દીધું છે, અને સમાજ તરફથી મને માન પ્રતિષ્ઠા અને જે કંઈ મળવાનું હોય તે બધું મળી ચૂક્યું છે. હવે મારે કોઈની ઈચ્છા કે આશા નથી, બસ હવે હું સ્વામિનારાયણની પાસે એમનો થઈ અને હંમેશ માટે રહીશ. આવા ચાર પદ કહે છે, અને કુટુંબીજનો કહે છે કે તમે સાધુ થઈ જાઓ, અહીંયા રહી જાઓ ને તો સમાજની અંદર ખોટું દેખાય. આપણા કુટુંબીજનો, સમાજો એ બધા અમને મેણા ટોણા મારે ત્યારે બહુ સરસ વાત કરે કે જેમ ગજ જાય બજારે ખસી, રે શ્વાન મરે બહુ ભસી રે ભસી, તે હાથીને મન નહીં શંકા કશી. હાથી બજારની અંદર ચાલ્યો જાય તો એને કૂતરા ગમે તેટલા ભસે, તો હાથીને કંઈ એની શંકા કે ચિંતા હોય નહીં. એવી રીતે દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે, દુનિયા તો ગમે તેમ બોલે, એનું કશું ચિત્તમાં ધરવાનું હોય નહીં. એ ભલે ગમે તેમ બોલે, પરંતુ મેં જે નિર્ણય લીધો છે એ સાચો છે. બહુ જ જ્યારે લાડુદાનજીની દ્રઢતા જુએ છે ત્યારે લાડુદાનજીના જે માતુશ્રી લાલુબા એ મહારાજને મળે છે કે મહારાજ ગમે તેમ કરો પણ લાડુદાનજીને તમે મારી સાથે મોકલો. જ્યારે અમે ભુજ ભણવા મોકલતા ને ત્યારે મારું હૈયું ના પાડતું હતું કે મારે આ બાળકને મારાથી વિખૂટો પાડવો નથી, પરંતુ અમને સ્વપ્ન આવ્યું અને એક ભૂદેવ આવ્યો તમારા જેવો જ હતો, અને એ ભૂદેવે અમારા સ્વપ્નની વાત કરી અને અમને એવા ભોળવી દીધા કે અમારે નહોતું એ બાળકને ભણવા માટે નહોતું મોકલવું, તો પણ અંતરથી ઈચ્છા થઈ. અને એ બાળકે, એ ભૂદેવે એવું કહેલું કે હું એને જીવની પેઠે જતન કરીને જાળવીશ, એની બોલી એનો દેખાવ બધો જ તમારા જેવો જ હતો. પણ એ ભૂદેવ પછી તો ક્યારેય અમે જોયા નથી, પણ મારે માતા તરીકે એ બાળકને જે લાડ લડાવવાના હોય, એ બાળકની સાથે માતૃત્વ વાત્સલ્ય જે પીરસવાનું હોય એ મારાથી કશું થયું નથી. એટલે મારા ઉપર કૃપા કરી અને એ બાળકને તમે પાછો મોકલો, ભલે એની ગમે તેવી ઈચ્છા આવે, અને જો એવું હશે તો ફરી આપના દર્શન સમાગમ કરવા માટે આવશે, પણ એકવાર તો આપ એને અમારી સાથે જરૂર ને જરૂર મોકલો. મહારાજ કહે છે કે એમને સમજાવો તમે, અમે તો કહીએ છીએ પણ તમારો બાળક ન આવે તો અમે બીજું શું કરી શકીએ. બહુ સમજાવવા છતાં નથી આવે ત્યારે લાલુબા કહે છે કે મહારાજ મારો એક કોડ અધૂરો રહેશે, માતા તરીકે મારે એને જે લાડ લડાવવાના વાલ કરવાનું હતું એ હું કરી શકી નથી. અને એ સમયે મહારાજ કહે છે કે લાલુબા એ ચિંતા તમે નહીં કરતા, જો એટલી જ તમારી ઈચ્છા હોય તો અમે એની માતા સમાન બનીશું, અને તમે જેવા એને લાડ લડાવશો ને એનાથી વિશેષ સવાયા લાડ લડાવી અને માતૃત્વ એને જે પૂરું પાડવાનું છે એ અમે પાડીશું, અમે તમને એવું વચન આપીએ છીએ. જે જે કંઈ કહેવાનું હોય એ બધું જ કહી ચૂક્યા, અને બધી જ પ્રકારને જે કંઈ યુક્તિ પ્રયુક્તિ કરવાની હોય કરી ચૂક્યા, પરંતુ કોઈમાં હવે કશું જ ચાલે એવું નથી. એટલે બધા નિરાશ થઈ અને આ પ્રમાણે હવે બધાએ જાય છે. બ્રહ્માનંદ સ્વામીના જે બે ભાવિ પત્નીઓ હતા એમણે કહ્યું કે જે દિવસથી એમણે આવો દ્રઢાવ કર્યો ને તે દિવસથી અમે પણ મનમાં તમારી મૂર્તિ જોઈને નક્કી કર્યું કે અમારે પણ બીજા કોઈની સાથે તો લગ્ન કરવું નથી, અમે પણ સત્સંગમાં રહેશું અને અમે પણ આ પ્રમાણે અમારું જીવિતવ્ય પૂરું કરીશું, તે સુખી થાય એવા અમારા એમને આશીર્વાદ છે. આ પ્રમાણે મહારાજે કુટુંબીજનો તરફથી લાડુદાનજીની જે ઉપાધિ હતી એ હવે દૂર કરી. લાડુદાનજી દાદાના દરબારની અંદર રહે છે. દાદા ખાચરે મહારાજના મુખનું પાન છે. દાદા ખાચરના ચાર બહેનો હતા, જીવુબા, લાડુબા, પાંચુબા અને નાનીબા. આ ચારેય પણ મુક્તાત્મા હતા. ભગવાન પુરુષોત્તમ નારાયણની નિર્દોષ ભાવથી, અનન્ય ભાવથી એવી તો સેવા ભક્તિ સત્સંગ કરતા હતા કે લાડુદાનજીને ન જોવું હોય તો પણ એમની સામે પણ એમનાથી જોઈ જતું, અને જ્યારે જ્યારે એમને જુએ ને ત્યારે એની નજર નીચે ઢળી જતી. સામાન્ય રીતે યુવાન અવસ્થા હોય અને યુવાન સ્ત્રીને જુએ ને ત્યારે યુવાનીમાં વિચાર અને વિકાર ઉત્પન્ન થાય, પરંતુ આ જીવબા ને લાડુબા રાધા અને લક્ષ્મીના સ્વરૂપ જેવા, મહારાજે વચનામૃતમાં કહ્યું કે રાધાજી અને લક્ષ્મી જેવા જેવા કોઈ રૂપવાન સ્ત્રી ન કહેવાય,
એમના જેવો શરીરનો કોઈનો સુગંધ ન કહેવાય, એમના જેવી કોઈની બોલવાની વાણી ન કહેવાય. રૂપ ગુણ બધા એક જ પાત્રની અંદર હોય એવું તો બહુ ભાગ્ય બને. જીવબા લાડુબાની અંદર ભગવાનની કૃપાથી એવું હતું, રૂપ પણ એવું અને ગુણ પણ એવા. લાડુદાનજી એમને જોવે ને એનું અંતર ઠરી જતું, એની આંખ નીચે ઢળી જતી. થોડોક સમય થયો અને મહારાજે કહ્યું કે લાડુદાનજી, આ દાદા ખાચરના દરબારમાં તમે રોચન, તમારા જેવી કવિત્વ શક્તિ, આટલી વિદ્યામાં નિપુણ તમે, તો એક વ્યવહારિક નાનું કામ તમારે દાદા ખાચરનું કરી આપવાનું છે. મહારાજ, એમને ત્યાં હું રહું છું, તો મારું ઋણ કહેવાય. જે કંઈ કામ હોય, નાનું શું, આપ મારાથી થઈ શકે એવું કોઈ પણ કામ બતાવો, હું જરૂરથી કરી આપીશ. મહારાજે કહ્યું કે કામમાં તો વિશેષ કંઈ નથી, અમે કારિયાણી જઈએ છીએ અને તે દરમિયાનમાં તમે થોડા દિવસ અહીં રોકાય અને એવું કરો, આ દાદા ખાચરના જે બહેનો છે એ બંને બહેનોએ પણ આ પ્રમાણે લગ્ન વિધિ કરેલા છે, એનું સગપણ તો થયું છે પણ સાસરે જતા નથી. એકને બોટાદ પરણાવ્યા છે અને એકને કુંડળ પરણાવવામાં આવ્યા છે, પરંતુ એ ઉંમરલાયક થવા છતાં પણ પોતાના સાસરે જતા નથી. કન્યા ખરે છે ધન પારકાનું, કન્યા તો પોતાના ઘરે સારા ન લાગે, એ તો પોતાના સાસરે જ સારા લાગે શોભે. તો તમે એમને આ પ્રમાણે ગ્રહસ્થાશ્રમનો ઉપદેશ આપો. લાડુદાનજી ભુજની અંદર જે બધા શાસ્ત્રો ભણેલા છે ને, એમાં એક આ શાસ્ત્ર પણ એ ભણીને આવ્યા છે, એટલે એમના મનની અંદર તો આ બધું સહજ હતું. એટલે એમણે કહ્યું કે સારું મહારાજ, આ કામ તો હું જરૂર કરીશ. અને એ પ્રમાણે આગળ છક એટલે કે પડદો નાખી અને જીવબાને લાડુબા પાછળ બેસે છે, આગળ લાડુદાનજી બેસે છે. અને લાડુદાનજી આ પ્રમાણે સ્ત્રી ઉપદેશ, સ્ત્રીઓના ધર્મ અંગે એમને વાત કરે છે. જીવબા લાડુબાએ એમણે જે કંઈ વાત કરી એ સાંભળી લીધી અને પછી ધીરે રહી અને જીવબાને લાડુબા લાડુદાનજીને કહે છે કે તમે અમને જે વાત કરીને 100% સાચી છે અને એમ કરવું જોઈએ, પણ જે દિવસથી અમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા તે દિવસથી મનથી અમે એમને વરી ચૂકેલા છીએ અને દેહે કરીને એમની આજ્ઞા પાળવા પૂરતા અમે લગ્ન ગ્રંથિથી પણ જોડાયા છીએ, પરંતુ અમારું મન મહારાજની મૂર્તિમાં આવી રીતે આકર્ષાયેલું છે. અને પછી એમણે વાત કરી કે તમે પણ આ શરીર ઉપર આ બધા શણગાર પહેરીને ફરો છો, તમારા શરીર ઉપર પણ આ જે રજોગુણને બધા એનો ઠાઠ છે, અને કોઈ સ્ત્રીને તમને જોઈને એની વૃત્તિ બગડે તો એનું પાપ કોને લાગે, અને સંસારના અસારપણાની, સંસારના નાશવંતપણાની, ભગવાનના શાશ્વતપણાની, ભગવાનના દિવ્ય સુખની જે જીવબા લાડુબાએ વાત કરીને લાડુદાનજીના અંતરમાંથી જગતનો આખો ગંધ નીકળી ગયો. એના અંતરની અંદર પણ અહીંયા તો રોકાવાની ઈચ્છા હતી, પરંતુ એમના શરીર ઉપર જે ઠાઠમાઠ રાખતા ને, એમને થયું કે ક્યારે હું ઊભો થાઉં અને આ બધું જ છોડી દઉં. એવું કહેવાય છે કે લાડુદાનજી અહીંયા આગળ જીવબાને લાડુબાને ઉપદેશ આપવા માટે ગયા હતા, પણ એમની પાસેથી ઉપદેશ લઈને આવ્યા. ઉપદેશ લઈને આવ્યા એટલું જ નહીં, પરંતુ શરૂઆતની અંદર એમના શરીર ઉપરના અલંકાર એમણે છોડ્યા અને જેમ જેમ એની વાત સાંભળતા ગયા ને, એમ અલંકારની સાથે સાથે એમનો અહંકાર પણ એ છોડતા ગયા. શ્રીજી મહારાજે કેવળ અલંકાર ઉતારવા માટે જ નહીં, પણ એમના અંતરની અંદર એક અહંકાર હતો, હું કંઈક છું, મારા જેવો કોઈ વિદ્વાન નહીં, મારા જેવો કોઈ પ્રતિભા સંપન્ન નહીં, મને બધી જ વિદ્યાનું જ્ઞાન છે, એવો એક સૂક્ષ્મ અહંકાર પણ એમના અંતરની અંદર હતો. કેવળ અલંકાર જ ઉતારવાના હત ને તો મહારાજ આજ્ઞા કરે જ ને તો પણ ઉતરી જાત, પણ એમના જીવનની અંદરથી અહંકાર પણ ઉતારવાનો હતો. એટલે અહંકાર અને અલંકાર બંને જીવબાને લાડુબાના પ્રસંગથી એમના ઉતરી જાય છે. મહારાજની પાસે કારિયાણી જાય છે, મહારાજ મહારાજ કે અમારું કામ કર્યું, મહારાજ તમારું કામ તો કર્યું કે ન કર્યું પણ અમારું કામ થઈ ગયું. મહારાજ કે શું, તો કે મહારાજ મને તમે દીક્ષા આપો. મહારાજ કે તમને દીક્ષા તો આપીએ, પણ પહેલાં એમને અમે તમને જે કામ કરવા માટે મોકલ્યા હતા એ વાત કરો. ત્યારે એમણે બધા શાસ્ત્રોના અભ્યાસો છે ને, એમણે કહ્યું કે ગોપીઓના જેમ ઉદ્ધવજી ગોપીઓને ઉપદેશ દેવા માટે ગયા હતા, પરંતુ ઉપદેશ લઈને આવ્યા એવી રીતે આપે મને ડાયરેક્ટ ન કહેતા એમના દ્વારા આપે મને કહેવરાવ્યું. ખરેખર જીવબાને લાડુબાના અંતરની અંદર
ગોપીઓ ને ઝાંખી કરાવી એવી ભક્તિ શ્યામ તન શ્યામ મન શ્યામ હે અમારો ધન ઉદ્ધો આઠો જામ હમે શ્યામ એસો કામ હે શ્યામ ગતિ શ્યામ મતિ સામે એસો પ્રાણપતિ અંધ કિસે લાકરી આધાર શ્યામ નામ હે શ્યામ હિયે શ્યામ જીએ શ્યામ બીનું નાહી તીએ શ્યામ વગર એમને કશું જ નહોતું એવી રીતે તમારી મૂર્તિ સિવાય તમારા કાર્ય સિવાય એના અંતરની અંદર બીજું કંઈ જ નથી અને એણે મારા અંતરની અંદરથી મારા અહંકાર અને અલંકાર ઉતારી દીધા છે માટે મને તમે દીક્ષા આપો. મહારાજે જોયું કે લાડુદાનજીએ પોતાના અલંકાર તો ઉતારી નાખ્યા છે પણ એની સાથે સાથે અહંકાર પણ ઉતાર્યો છે. હવે એમને મનમાં થયું છે કે હું કંઈ જ નથી, મારા કરતાં પણ દાદાના દરબારમાં તો એક પછી એક પાત્ર એક પછી એક ભક્તો એવા છે કે મને પણ ચડી જાય એવા છે. મારી અંદર લૌકિક વિદ્યા હતી, આમાં અલૌકિક વિદ્યાઓ પરાવિદ્યાઓ ભણીને આવ્યા હોય એવા મુક્તાત્માઓનો અહીં વાસ છે. એટલે પછી મહારાજને જ્યારે આજીજી કરે છે, શ્રીજી મહારાજ કારિયાણીમાં લાડુદાનજીને દીક્ષા આપે છે. જીવબા અને લાડુબાના વચનથી એના અંતરની અંદર વૈરાગ્ય થયો છે એટલે એમનું નામ લાડુદાનજી પાડે છે, એટલે શ્રીરંગદાસ પાડે છે. શ્રી એટલે લક્ષ્મી અને એમના થકી એમને રંગ થયો એટલે લાડુદાનજીનું નામ શ્રીરંગદાસ પાડવામાં આવે છે. બીજું એમનું નામ નિજબોધાનંદ પાડવામાં આવે છે. નિજબોધાનંદ બહુ લાંબુ નામ હોય મહારાજને પ્રેમાનંદ શ્રીરંગદાસ પાડવામાં આવે છે. નિજબોધાનંદને શ્રીરંગદાસ પાડવામાં આવે છે અને આ પ્રમાણે જીવબાને લાડુબા એ લક્ષ્મીજીનો અવતાર શ્રીનો અવતાર હોય એમના થકી એમને રંગ ચડ્યો એટલે મહારાજે એમને દીક્ષા આપી. કોઈ પણ સાધુ દીક્ષા લે ને એક બહુ જ મોટો પ્રસંગ છે. આપણને એવું લાગે કે સંસારના કપડાં ઉતારીને ભગવા કપડાં પહેરવા એનું નામ દીક્ષા, પણ દીક્ષાની સાથે સાથે એને શિક્ષા અને ભિક્ષા બે બીજા આધ્યાત્મિક શબ્દો ઉમેરાય છે. જે દિવસથી એ દીક્ષા લે ને એ દિવસથી હવે એને ભિક્ષા માગવાની છે અને ભિક્ષા માગવી એટલે મનનું મરોડવાનું. કોઈના ઘરે ભિક્ષા માગવામાં આવો બ્રહ્માનંદ આવો લાડુદાનજી હે, જેના શરીર ઉપર અધમણ સોનું રહેતું, આટલા સોનાના ઘરેણા હતા, આટલી વિદ્યાની અંદર નિપુણ થયેલો માણસ, એને જ્યારે પેટનો ખાડો ભરવા માટે થોડોક રોટલાની ટુકડાની જરૂર હોય ને ત્યારે કોકના ઘરે જઈને ઊભું રહેવાનું. દાદાના દરબારની અંદર શ્રીજીના સાનિધ્યમાં રહેનારા સૌને ખબર છે કે આગળ જે જે રાજકવિઓએ રાજા મહારાજાઓને ત્યાં મોટી વિદવત સભા ભરાય ને ત્યાં એમને ખબર છે કે આ લાડુદાનજી કોણ છે, એમની પાસે કેવી વિદ્યા છે, એની કેટલી આવડત છે. પરંતુ કોઈ વ્યક્તિ કોઈના આંગણે ભિક્ષા માગવા માટે જઈને ઊભો રહે ને ત્યારે એને ખબર નથી કે આ મોટો રાજાનો કુંવર છે કે આવી વિદવત આવો વિદ્વાન છે. અને ભિક્ષા માગવા માટે જાય ને ત્યારે તમે જોજો કોઈને આપવું સારું લાગતું હતું નથી, કંઈ પણ પછી આપવાનું હોય ને અને એમાંય જ્યારે કોઈ કામ માગે માય કાંગલો થઈને આપવાનું હોય, પોતાની ઈચ્છાથી આપે એ વસ્તુ જુદી, પરંતુ કોઈ આમ માગે ને ત્યારે મોં મચકોડે અને ન કહેવાના મેણા ટોણા કે, અને કદાચ કોક ન કહે તો પણ દરરોજ દિવસમાં 3 ટાઈમ કોકના ઘરે ઊભું રહી અને રોટલાનો ટુકડો માગવો, સોનાના થાળની અંદર જમવાવાળા માણસને હવે કરપત્તર ઉદર જોડી હાથની અંદર એ જે કંઈ મળ્યું એ ખાઈ જવાનું અને લોકો આપે કેવું, વધ્યું ઘટ્યું નકામું જે પોતાને કામમાં ન આવે એવું આપી દેવાનું હોય, એવું એવું ખાવાનું, એ કોળિયો કેવી રીતે ગળે ઉતરે. એટલે સાધુની દીક્ષા લેવીને કાચી જેલમાં રહેવાનું, નજર કેદની અંદર રહેવાનું, એની સાથે સાથે આવી ભિક્ષા માગવાની અને મનગમતું બધું જ મૂકી દેવાનું. હા, માન મૂકી દેવાનું, અભિમાન મૂકી દેવાનું અને આ પ્રમાણે હંમેશા સહન જ કરવાનું. કોઈ ગમે તેવું બોલે ગમે તે કે, સાધુની દીક્ષા લીધ્યા પછી હવે એને સુવાનું ક્યાં, શ્રીજીની આજ્ઞાથી ઘેલાના સામે પડ આ ઉતારા. પરંતુ આ બધું જ મનમાં નક્કીને પહેલું જ મનમાં ત્રેવડીએ, પહેલાં મનની અંદર નક્કી કરીને હોરે હોરે જુદ્ધે નવ ચડીએ, જો ચડીએ તો કટકા થઈને પડીએ. ગમે તેમ કરીને હું નથી આવ સમજી વિચારી અને પછી આ મેં નિર્ણય લીધો છે, આ પગલું ભર્યું છે. અને મહારાજે પણ આ પ્રમાણે એમને દીક્ષા આપી.
લાડુદાનજીને મહારાજ દીક્ષા આપી શ્રીરંગ નામ પાડે છે. સમગ્ર પંથકની અંદર હાહાકાર મચી જાય છે કે આવા એક વિદ્વાનને, આવા એક બાહોશ પુરુષને, એક દૈવી પુત્રને સ્વામિનારાયણે રંગી નાખ્યો. પોતાના રંગે શ્રી રંગને, શ્રી એટલે શ્રીજી મહારાજ, એમણે પોતાના રંગે એને રંગી નાખ્યો છે. હવે લાડુદાનજી શ્રીરંગદાસ સ્વામિનારાયણના એક સંત બન્યા છે. અને મહારાજના સંત બન્યા પછી આ પ્રમાણે શ્રીજી મહારાજની સાથે એમનું વિચરણ શરૂ થયું. મહારાજ પોતે પણ વિચરણ કરતા હોય અને લાડુદાનજી પણ વિચરણ કરે, વિશેષ કરીને તો ગઢપુરની આજુબાજુમાં જ હતું. ગઢપુરના જે ભક્તો હતા એ બધાએ મહારાજે જાણ્યું કે ભક્તોએ જાણ્યું કે હવે શ્રીજી મહારાજ વિચરણ કરવાના છે, જવાના છે. એટલે એમણે પોતાની જે ટેક હતી એ રજૂ કરી કે મહારાજ, અમે તો નક્કી કરેલું છે કે તમારા દર્શન વગર પાણી પણ ન પીવું, અને તમે જો વિચરણમાં જાઓ તો અમને આપના દર્શન ન થાય. મહારાજ પછી ત્યાં વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવવાનો સંકલ્પ કરે છે. એક સલાટ મૂર્તિ વેચવા માટે ત્યાં આગળ આવે છે અને મૂર્તિ મહારાજને ગમી જાય છે. ઉત્તરા દાબારના ઓરડાની અંદર આ મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે. એ સમયે શ્રીરંગ એટલે કે બ્રહ્માનંદ સ્વામી, હવે બ્રહ્માનંદ સ્વામીથી જ આપણે એમને ઓળખીશું. બ્રહ્માનંદ સ્વામી આ વાસુદેવ નારાયણની મૂર્તિની પ્રતિષ્ઠા થયા પછી એક છંદ બનાવે છે, વોહી મચ્છ વોહી કચ્છ. આગળના જે મચ્છ કચ્છાદિક 10 અવતાર થઈ ગયા એ બધા અવતાર આપની ઈચ્છા અને આજ્ઞાથી જ થયેલા છે, અને 100 સહજાનંદ રૂપ સહી એ બધા અવતાર તમારામાંથી થયા, તમે અવતારના અવતારી છો, એવો પહેલો છંદ વાસુદેવ નારાયણની મૂર્તિ સમક્ષ ગાય અને મહારાજને રાજી કરે છે. મહારાજ પણ એમને આશીર્વાદ આપે છે કે તમે અમને ઓળખાવ્યા, અમે સર્વોપરી સર્વ અવતારના અવતારી છીએ, મચ્છ કચ્છાદિક અવતારના કારણ છીએ, સર્વ આવિર્ભાવ કારણમ, જેટલા બધા અવતારો થયા છે એના અમે કારણ છીએ, એવી તમે આ પ્રમાણે સૌને ઓળખાણ કરાવી. અને એ રીતે મહારાજ એમના ઉપર રાજી થયા. હવે લાડુદાનજી આ બ્રહ્માનંદ બન્યા છે એ સમગ્ર પંથકની અંદર વાત ફેલાઈ ગઈ. લાડુદાનજી કોણ હતા એ પણ સૌ સમાજ જાણે છે. એમાં એક વસ્તુ વધારે જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે કે લાડુદાનજી શતાવધાની પુરુષ છે, એક સાથે 100 વ્યક્તિના પ્રશ્નના જવાબ આપી શકે છે. આવી ક્રિયા સામાન્ય રીતે દરેક વ્યક્તિમાં હોય નહીં. એટલે લોકોએ આવીને સ્વામિનારાયણ ભગવાનને વાત કરી કે મહારાજ, લાડુદાનજી જો શતાવધાની હોય ને તો અમારે એ વિદ્યા સાંભળવી છે, એ શતાવધાનીનો પ્રયોગ અમારી હાજરીમાં કરો. અમે એવું સાંભળ્યું છે કે જામ સાહેબ જામ નરેશ અને ધાંગધ્રાની અંદર એમણે શતાવધાનીનો પ્રયોગ કરી બતાવેલો, પરંતુ એ પ્રયોગ અહીંયા આગળ કરે એવી અમારી ઈચ્છા છે. મહારાજે સમય નક્કી કર્યો અને દેશ દેશાંતરની અંદર આ પ્રમાણે આમંત્રણ મોકલવામાં આવ્યા કે બ્રહ્માનંદ સ્વામી શતાવધાનીનો પ્રયોગ જાહેરમાં કરવાના છે. શતાવધાનીનો પ્રયોગ એટલે શું કે સભામાં બેઠેલા 100 વ્યક્તિ જુદા જુદા પ્રકારના પ્રશ્ન પૂછે, 1 2 3 4 5 6 એ 100 એ 100 પ્રશ્ન પૂછાય રહે, પછી આ શતાવધાની પ્રયોગમાં જે જાણતો હોય ને એ 100 એ 100 પ્રશ્નના ક્રમમાં જવાબ આપે. સામાન્ય રીતે આપણને કોઈ 5-10 પ્રશ્ન પૂછે ને તો એ પહેલો પ્રશ્ન આપણે ભૂલી જઈએ અથવા તેના ક્રમ તો યાદ ન જ રહે. એક સાથે 100 પ્રશ્ન પૂછાય. હવે એવું કહેવામાં આવે છે કે લક્ષ્મીવાડીમાં આ શતાવધાની પ્રયોગનું આયોજન થયું અને આખી વાડી ચિક્કાર ભરાઈ ગઈ. તમાશાને તેડું ન હોય, સત્સંગ માટે આમંત્રણ આપે તો આટલું માણસ ન આવે, પરંતુ શતાવધાનીનો પ્રયોગ શું છે એ જાણવા માટે બધા આવ્યા. અને જે આવ્યા છે ને એ પણ બહુ જ વિચાર કરીને ગૂઢ પ્રશ્નો લઈને આવ્યા છે. કોણે કયો પ્રશ્ન પૂછવો, આજે પણ સમાજની અંદર એવા પ્રશ્નો પૂછાતા નથી અને પૂછે ને તો એના કોઈની પાસે જવાબ પણ નથી. આપણે તો સાંભળ્યું જ નથી કે આવા પ્રશ્ન હોઈ શકે, એવાને એટલા ગૂઢ પ્રશ્નો લોકો તૈયાર કરીને આવ્યા છે. લક્ષ્મીવાડીમાં સભા ગોઠવાઈ ગઈ છે. મંચ ઉપર મહારાજ વિરાજમાન છે, એક બાજુ બ્રહ્માનંદ સ્વામી બેઠા છે, બીજી બાજુ બીજા મુક્તાનંદ સ્વામી વગેરે પરમહંસો જે છે એ બધા બેઠા છે, અને સામે ઓડિયન્સની અંદર આખું લક્ષ્મીવાડી ભરાય એટલા ભક્તો આવીને, બીજા બધા પણ વદર બીજા ભક્તો પણ આવીને બેઠેલા છે. પ્રશ્નો કેવા પૂછાયા છે, એક વાક્યમાં જવાબ આપો. સત્સંગ શિક્ષણ પરીક્ષામાં આવે છે આવું, હે, ઘનશ્યામનો જન્મ ક્યાં થયો હતો, ઘનશ્યામના માતા પિતાનું નામ શું, ઘનશ્યામે ગ્રહ ત્યાગ ક્યારે કર્યો, એક વાક્યમાં જવાબ આપો અને આપી શકાય.
અહીંયા આગળ પણ એક વાક્યમાં જવાબ આપવાનો છે, પણ પ્રશ્ન કેવો કૂટ ગૂઢ છે કે દુનિયાની અંદર જેટલા સંગીતના સાધન છે એ બધા સાધનના નામ આવી જાય એવો એક વાક્યમાં જવાબ આપો. પૃથ્વી ઉપર જેટલું ધન ધાન્ય છે એ ધાન્ય માત્ર આવી જાય એવો એક વાક્યમાં જવાબ આપી દો. કોઈ કરિયાણાની દુકાનમાં તમે જાઓ ને તો જોયું છે કેટલા પ્રકારના બધાય કઠોળ ને બધું શું કહે ચોખા ને ઘઉં ને આ ને તેર ને વાલ ને ચણા ને જાત જાતનું બધું ખાણીપીણું જે હોય એ બધું જ આવી જાય એક વાક્યમાં જવાબ આપવાનું. સંગીતના સાધનો પછી ધાન્ય. ત્રીજો પ્રશ્ન હતો કે પૃથ્વી ઉપર જેટલા પશુઓ છે, પાલક અને હિંસક પશુ અને પ્રાણી બે, ગાય ભેંસ બળદ હાથી ઘોડા ઊંટ એ પાલક પશુ કહેવાય અને સિંહ વગેરે હિંસક પશુઓ કહેવાય. તો પશુ અને પ્રાણી આ બધા જ આવી જાય એવો એક વાક્યમાં જવાબ આપો. આ તો શક્ય જ નથી ને. અને આવા બધા જાત જાતના આ પ્રમાણે પ્રશ્નો પૂછવામાં આવ્યા અને 100 પ્રશ્નો જ્યારે પૂછાઈ રહ્યા ત્યારે શિવજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીની સામે જોયું, સ્વામી હવે આ બધાનો તમે જવાબ આપો. બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રણામ કરી એમની મૂર્તિ અંતરમાં ઉતારી અને સભા સમક્ષ એક પછી એક પ્રશ્નોના જવાબ આ પ્રમાણે આપતા જાય છે. અને પહેલો જે પ્રશ્ન પૂછાય તો કે સંગીત માત્ર આવી જાય એવો તમે જવાબ આપો. લાડુ બ્રહ્માનંદ સ્વામી કીધું કે ઘા વા ને ગહર કો, આમાં તો આમ તો કોઈને ખબર પડે એવું પણ નથી, પણ આટલા ટૂંકની અંદર કહી દીધું કે ઘા વા અને ઘસર કો. કેટલાક તો આમાં કંઈ સમજ્યા જ નહીં હોય એનું થોડુંક વિવરણ કર્યું કે સંગીતના જેટલા વાદ્ય છે ને એ આ ત્રણની અંદર આવી જાય. કેટલાકને ઘા એટલે કે થ્રો આમ ફેંકે ને આમ, જેમ કે હાર્મોનિયમ છે એને પણ આંગળી આમ થ્રો તો કરવી જ પડે છે, તો ઘા કરવાથી વાગે. તબલા આ પણ છે ને આમ વગાડે ઘા કરે થ્રો કરે તો વાગે ઘા. વા એટલે કે એર, ફ્લુટ વગેરે જે કંઈ વાદ્ય વાંસળી વગેરે હોય ને એ એનાથી વાગે. અને ઘસરકો એટલે આમ ઘસવાથી, તાર શરણાઈ દિલરૂબા આ બધા જે વાદ્યો છે એને એવી રીતે આમ ઘસવાથી આ રીતે વાગે. આ સિવાય આજે પણ દુનિયાની અંદર આટલા બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ થયા, આ સિવાય ત્રીજી કોઈ વસ્તુ વગાડવા માટેની છે નહીં. ધાન્ય માટે કહ્યું કે સિંગ સરોડી ને પોપટો, સિંગ સરોડી અને પોપટો. સિંગ એટલે ઘઉં વગેરે જે હોય ને એ બધા થાય ને સિંગ હોય, ચોળાની સિંગ કહેવાય, મગની એ પણ સિંગ કહેવાય, તો એ બધી સિંગમાં આવે. સરોડી એટલે કે આ પ્રમાણે મકાઈ વગેરે થાય ને ડોડો જેમાં થાય ને એવું, અને ત્રીજું પોપટો એટલે ચણા વગેરે કઠોળ વાલ ચણા આ બધું જે થાય. આ ત્રણ સિવાય કોઈ બીજી રીતે ધાન્ય ઉત્પન્ન થતું નથી અને આ ત્રણની અંદર બધું ધાન્ય આવી જાય છે. દુનિયાની અંદર જેટલા પશુ અને પ્રાણીઓ છે એને માટે લાડુ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે નોર ખરીને ડાબલો, હિંસક જે પ્રાણી હોય ને એને નોર હોય છે, પાલક પશુઓને ખરી હોય, ગાય બકરી આ બધા હોય ને એને ખરી હોય, અને ઊંટ હાથી ગધાડો હોય ને એને ડાબલો હોય. આપણું માથું હોય ને રેતીમાં આમ તમે મૂકો પછાડો ઓલું એની છાપ જેવી પડે ને એવા હાથી વગેરેના પગની અંદર, હાથી ઊંટ ઘોડા ગધાડા આને આવી રીતે માથું પૃથ્વીમાં રેતીમાં ઓલું કરો ને જેવી છાપ પડે એવા પગ હોય, પછી પાલક પશુઓને ખરી હોય અને હિંસક પશુઓને નોર હોય શિકાર કરવા માટેનો. આવી રીતે દરેક પ્રશ્નોના જવાબ આપ્યા ને લોકો, જેને જેને પ્રશ્નો પૂછાતા એ બધા ખુશ થઈ ગયા. 100એ 100 પ્રશ્નના જવાબ અપાયા, તાળીઓના ગડગડાટ થયા, બધા ખૂબ રાજી થયા. હવે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હો મને ખબર નહોતી કે આવો ને આટલો વિદ્વત વર્ગ આટલા ગૂઢ પ્રશ્નો લઈને અહીંયા આવશે. આગળ પણ શતાબ્દીના પ્રયોગો ઘણી જગ્યાએ થયા જ, પણ આવા કોઈએ પ્રશ્ન પૂછ્યા નહોતા. આ તો બહુ ઇન્ટેલિજન્ટ બુદ્ધિગમ્ય પ્રશ્નો કહેવાય.
અને આવો બૌદ્ધિક વર્ગ જયારે અહીંયા ભેગો થયો છે ત્યારે મને પણ અંતરમાં એક ઈચ્છા છે કે હું પણ આ વિદ્વત સમાજને 100 પ્રશ્નો જેને મને પૂછ્યા છે એ 100 એ 100 વતી હું એક પ્રશ્ન ખાલી પૂછું. એ પ્રશ્ન કોઈ ફિલોસોફીનો, તત્વજ્ઞાનનો કે કોઈ બહુ ગૂંચવણ આપે એવો નથી, સાદો સરળ છે. મેં જાણ્યું છે કે સૌરાષ્ટ્રની ભૂમિની અંદર ઉખાણા કોયડાઓ બહુ પૂછાય છે. એક ઝાડ ને 9 ડાળી, 9 ડાળીએ 9 બીજી બ્રાન્ચ ફાટાય, એમાં પાછા 9 ગાડવા, એમાં 9 કિલો ઘી, તો એ કેટલું થયું? એવી બધી જાત જાતના બધા ઉખાણા અને પ્રશ્નો પૂછાતા હોય. તો કે છે કે મને પણ એવી ઈચ્છા થઈ છે કે આવો વિદ્વત વર્ગ અહીંયા ભેગો થયો છે તો એક સામાન્ય પ્રશ્ન પૂછું છું. એમ કરીને એમણે કહ્યું કે સમુદ્રની અંદર એક વાહન ચાલ્યું જતું હતું અને એ નાનો હોડીની અંદર 28 પેસેન્જર બેઠેલા છે, 14 કાળિયા છે હપસી અને 14 યુરોપિયન, યુરોપના. એનો ચલાવવાવાળો જે કેપ્ટન છે ને યુરોપિયન છે. આ હોડી પાણીમાં ચાલી જાય છે, દરિયામાં તોફાન આવવાથી પાણી હોડીની અંદર આવવા લાગ્યું. કેપ્ટને જોયું કે જો વધારે પાણી ભરાશે તો આખી હોડી ડૂબી મરશે, એટલા માટે આમાંથી જો 20 પેસેન્જરો ઉતરી જાય તો હોડી હું આબાદ રીતે આગળ લઈ જઈ શકું. 14 કાળિયા છે અને 14 યુરોપિયન, ચલાવવાળો યુરોપિયન હોય એના અંતરની અંદર એવી ભાવના હતી કે મારા યુરોપિયન દેશવાસીઓ બચી જાય તો સારું, પરંતુ જો કાળિયાને ગંધ આવી જાય કે ભાઈ તમારે જતું રહેવાનું છે, તો એ તો બધા કાળિયા હતા ને વેસ્ટ ઇન્ડિઝના હોય ને એવા 6 ફૂટ ઊંચા ને પહેલવાન, એટલે આ બધા અંગ્રેજોના ફૂલની જેમ પાણીમાં પધરાવી દે એવા હતા. એવું ન કરે એટલા માટે યુક્તિથી, આ તો વિવરણમાં વાર લાગે છે, એણે કહ્યું બ્રહ્માનંદ સ્વામી કે 28 પેસેન્જર હોડીમાં બેઠા છે, એક કેપ્ટને એક ક્ષણાર્ધની અંદર એવી રીતે બધાને ગોળાકારમાં બેસાડી દીધા અને કહ્યું કે આપણે સ્વૈચ્છિક રીતે આમાંથી 14 જણાએ દરિયામાં ડૂબકી મારવાની છે, પણ જેને આપણે અહીંથી ગણવાની શરૂઆત કરી 1 2 3 4 5 6 7 8 9 પછી ત્યાંથી જ આગળ ગણાય, જેને 9 નંબર આવે એને સ્વૈચ્છિક રીતે પાણીમાં કૂદી પડવાનું. એક ક્ષણાર્ધની અંદર એવી રીતે કુંડાળામાં કાળિયા ધોળિયા મિક્સ એવી રીતે બધાને બેસાડી દે કોઈને કશું જ ખબર પણ ન પડે કે આ કઈ યુક્તિપૂર્વક ગોઠવવામાં આવેલું છે. અને ગણતરી શરૂ થઈ, પહેલે જ્યાંથી ગણતરી કરીને તો ત્યાં શ્યામ એટલે કે કાળિયાભાઈને બેહર્યા તે ત્યાંથી શરૂઆત કરી, 1 2 3 4 5 6 7 8 9 કાળિયા, 9 14 રાઉન્ડ કર્યા ને 14 એ 14 રાઉન્ડની અંદર 14 એ 14 કાળિયાઓ એના જ નંબર આવ્યા, એને જ પાણીમાં કૂદી પડવાનું થયું. બ્રહ્માનંદ સ્વામી કહે છે કેવી રીતે એને ગોઠવણી કરી હશે કે 14 એ 14 રાઉન્ડમાં 9 નંબરમાં કાળિયા જ આવ્યા. તમે બધા શાંત થઈ ગયા ને, એમ આખી સભા શાંત થઈ ગઈ. 2 5 15 મિનિટ થઈ, કોઈ કશો જવાબ આપી શકતું નથી. કાઠિયાવાડની ભૂમિમાં બેઠા, પાથરણા તો પાથરેલા હોય નહીં, આટલા બધા લાખ માણસને ક્યાં પાથરણા પાથરે. બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે નીચે જુઓ, 14 કાળા કાંકરા લો અને 14 સફેદ, પ્રેક્ટિકલ કરી જુઓ, ગોઠવો મૂકો. એમાં પણ કોઈથી ન થયું. મહારાજે કહ્યું કે સભાનો સમય થઈ રહ્યો છે, આપ જ જવાબ આપો. અને બ્રહ્માનંદ સ્વામીએ મહારાજની સામે જોઈ અને જવાબ, એક શ્યામ સદા દો લાલ મુદાતીન કાલ સ્વરૂપ સદા ચિતયાનો ઉજ્જવલ એક

લાનો એક શ્યામ સદા દો લાલ મુદાતીન કાલ સ્વરૂપ સદાચિત આનો ઉજ્જવલ એક ઉભે પુની શ્યામરો શ્વેત હિ દ્વેત હિ હાથ દુલાનો એક હિ એક શ્યામ એક કાળો લો પહેલા ફર્સ્ટ એક શ્યામ સદા દો લાલ લાલ બ્રહ્માનંદ સ્વામીને કાળા અને ધોળાનું પર્યાયવાચક કેટલી ભાષાનું કેવું જ્ઞાન છે એ પણ આમાં ખબર પડે છે. પર્યાય તો કાળો અને ધોળો જ વાપરો. એક શ્યામ, શ્યામ એટલે કાળો, એક શ્યામ સદા દો લાલ બે સફેદ, એક શ્યામ સદા દો લાલ મુદા તિન કાલ ફરીથી પાછા ત્રણ, તિન કાલ સ્વરૂપ સદા ચિન અચિતાનો ઉજ્જવલ એક ઉભે પુની શ્યામરૂ ફરીથી બે કાળા એક ધોળો બે કાળા ઉજ્જવલ એક ઉભે પુની શ્યામરૂ શ્વેત હિ દ્વેત હિ હાથ ધુલાનો. તમારે બધાને લખવાની જરૂર નથી, હું આપીશ આખો છંદ અને કરેલું એક બે ત્રણ એક બે ત્રણ. આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ જે કંઈ છંદમાં બોલ્યા ને પછી કહ્યું કે આવી રીતે ગણતરી કરો તમે, એક રાઉન્ડ કરો ને તમારાથી, તમને આપવા કરતાં કસરત કરો, તમે એક રાઉન્ડ આકાર કરો આમ ગોળ કુંડાળો અને પછી ત્યાંથી એક બે ત્રણ ચાર પાંચ એમ 28 લખીને મૂકી દો બરાબર, અને પછી ગણતા જાજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, નવ નવ નંબર જેના જેના આવતા હોય 14 રાઉન્ડ મારો એટલે તમને ખ્યાલ આવી જશે કેવી રીતે ગોઠવું છે. અને લાડુ બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે આ વાત કરીને તો 100 પ્રશ્નના જવાબ આપ્યા ને સભામાં જેવી તાળીઓ નહોતી પડી ને એટલી તાળીઓ પડી કે વાહ બ્રહ્માનંદ સ્વામી વાહ બ્રહ્માનંદ સ્વામી, કે આમાં તો કંઈ કરામત નહોતી ને, આ તો પેલા અંગ્રેજની કરામત હતી કે એમણે પોતાના દેશ બાંધવોને બચાવવા માટે ક્ષણાર્ધની અંદર હોળીની અંદર બધાને કેવી રીતે બુદ્ધિપૂર્વક ગોઠવી દીધા કે જેથી 14 કાળિયાઓ પાણીમાં કૂદી પડ્યા અને એમનો બચાવ થયો. કીડીને ડામ દેવા એને ધોળિયા. તો આ પ્રમાણે શતાવધાનીનો પ્રયોગ જ્યારથી સૌરાષ્ટ્રની ભૂમિમાં ઉપર થયો ને એ દિવસથી બ્રહ્માનંદ સ્વામીનું કૌવત દૈવત વધી ગયું અને બ્રહ્માનંદ સ્વામી પોતાને ગામ વિચરણમાં પધારે, સત્સંગનો લાભ આપવા માટે પધારે એવી લોકોની વિશેષ ને વિશેષ માગ ઈચ્છા રહેવા લાવી. આવા બ્રહ્માનંદ સ્વામી મહારાજની પાસે આ પ્રમાણે સંત બન્યા પછી આ રીતે એકદમ બધા સાવ સામાન્ય સાધુ સંતોની સાથે રહેવા લાગ્યા. શ્રીજી મહારાજ નિત્ય નિત્ય નવતમ લીલા, દરરોજ ને દરરોજ નવા નવા ઉત્સવો લીલાઓ કરે. એક દિવસ મહારાજે નવા નવા તો જે બધા સંતો બની રહ્યા છે ને નવા પ્રકરણ ફેરાવે, મહારાજ પોતે સભાની અંદર કંઈ વાત કરતા હોય અને સભાની અંદર કાઠી દરબારો બધા જ એક જ પ્રવૃત્તિ કરે. સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મંત્ર પ્રસંગે સભાની અંદર બધા મંત્ર લેખન કરતા હતા, કેટલીક વાર કેટલાક એકાગ્ર ચિત્તે કરીને માળા ફેરવતા હોય. મહારાજ સવારે બપોરે સાંજે જ્યારે પણ કથા કરે ને ત્યારે કાઠી દરબારો એક જ કામ કરે, જોલા ખાવાનું. અને મહારાજ જ્યારે જ્યારે પૂછે ત્યારે કે મહારાજ એમાં અમારો કંઈ વાંક નથી. આ પ્રાગજી પુરાણી જ્યારે પોથી ખોલે ને ત્યારે એમાંથી નીંદર નીકળે છે અને જેવી એ પોથી બંધ કરે ને કેવી બુદ્ધિપૂર્વકની દલીલ છે વિચાર કરો, કે જ્યારે પુસ્તક ખોલે ને ત્યારે એમાંથી નિદ્રા નીકળે છે અને જેવું પુસ્તક બંધ થાય ને આખી રાત ગપ્પા મારવાના હોય ને એક જોલું પણ ના આવે. મહારાજે કહ્યું કે સભા ચાલતી હોય ત્યારે જેને જોલા આવે તો આ પ્રમાણે એને જાગ્રત રહેવાનું છે. અને પછી ભગવાન પોતે એક મોટા મણકાની માળા હાથમાં રાખતા હતા અને જેને ઊંઘ આવે એના ઉપર એ માળા ફેંકે, ઊભા થઈ અને માળા આપવા આવે એટલે સભાની અંદર એને ઊભું થવું પડે, આપણી ભાષામાં કહે થોડું ઇન્સલ્ટ અપમાન જેવું થાય એટલે પછી નિદ્રા ઊંઘ ઉડી જાય. આ બધું પ્રકરણ ચાલતું હતું ને એકવાર બ્રહ્માનંદ સ્વામી પોતે એમ દિવાલે ટેકો દઈને બેઠા હશે. દિવાલ જડ છે, જે જેનો સંગ કરે ને એને એવા ગુણ એમાં આવે એટલે દિવાલની સાથે બેસવાથી એમને પણ જરા આંખ મળી ગઈ અને આ પ્રમાણે ઊંઘી ગયા. મહારાજે એના તરફ બેરખો ફેંક્યો, લાડુદાનજીના શરીર ઉપર બેરખાનો સ્પર્શ થયો પરંતુ તેઓ ઊભા ન થયા. એમના હેતવાળા ઘણા બધા હતા, એમાં સુરા ખાચર વગેરે, કહ્યું કે લાડુદાન ઊભા થાવ, બ્રહ્માનંદ ઊભા થાવ. બ્રહ્માનંદ સ્વામી સહેજ આંખ ખોલી અને પાછી બંધ કરી દીધી. મહારાજે કહ્યું બોલાવ્યા એટલે પછી આમ બ્રહ્માનંદ સ્વામી આંખ ખોલી તો મહારાજ કે બેરખો આપવા આવો,
ब्रह्मांड से के महाराज बेरखो आपवा तो जे ऊंघतो होय ए आवे हूँ ऊँगत नहीं तो महाराज के तमे ऊँगता था ने सूरा खाचर के महाराज एना नस्कोरा मने संभाता था એટલે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મહારાજ હું ઊંઘતો નહોતો. મહારાજ કે તમે શું કરતા? મહારાજ હું તો તમારી મૂર્તિનું કીર્તન બનાવતો હતો. મહારાજ કે જો તમે કીર્તન બનાવતા હો તો સંભળાવો. બ્રહ્માનંદ સ્વામી કે બહુ સારું. ઊભા થઈને મહારાજની સન્મુખ આવી અને મહારાજની મૂર્તિની સામે જોઈ અને એમણે શરૂ કર્યું.

અરે બીજા પદની અંદર કેસરનું તિલક સોહામણું, ઝળકે છે સુંદર ભાલ, નાશા અણી આળી નમણી. હે મહારાજની મૂર્તિને જોઈ અને એક પછી એક ચાર પદ બનાવ્યા, ચારેય પદ પૂરા થયા. મહારાજ તો અંતર્યામી છે ને. શ્રીજી મહારાજ કે અમને ખોટા પાડવા વાળા એક નીકળ્યા. બ્રહ્માનંદ સ્વામી ખરેખર તો ઊંઘતા હતા, છતાં પણ આ પ્રમાણે એમણે અમને ખોટા પાડ્યા, ફરી સભાની અંદર અમને ખોટા પાડ્યા. તો આ રીતે શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ સ્વામીનું આવું સખાભાવપણું હતું. મહારાજની વિશે અનન્ય એને ભાવ, પ્રેમ, પ્રીતિ હતી અને એમને મહારાજની સાથે એવું અલૌકિક રીતે જોડાણ હતું. જે જોડાણની વાત આપણે પણ એમની સાથેની, હવે જે સમજણ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ સાથેની કેવી પ્રીતિ પ્રેમ હતો, એ બધા પ્રસંગો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ.

શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એક જ નિયમ, એક જ નિયમ પણ દ્રઢ કહીને રાખે એવા જન પર શ્રી હરિ પ્રસન્ન થઈ જતા. એક જ નિયમ પણ દ્રઢ કરીને, લફર જફર નહીં, દ્રઢ કહીને રાખે. એક જ નિયમ તો ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ જતા. જેમનામાં શ્રીહરિ નિષ્કપટ રૂપ ધર્મને દેખે છે તે તત્કાળ પ્રસન્ન થઈ જાય છે. નિષ્કપટ એમાં બધું, ઘણું બધું આવી જાય છે. કપટ નિષ્ક્યા કપટ થાય છે, બીજા કોઈ કહેશે નહીં, મારી થશે. પણ આ તો દોષ પોતાના જ, પોતાને જોવાનું છે અને બરાબર થર્ડપણે જોવાનું છે કે પાછો આવે નહીં એ દોષ. મારાને બહુ ચીડ છે, કપટ કપટી હોય એને મહારાજને બહુ ચીડ છે. જેમનામાં શ્રીજી નિષ્કપટ રૂપ ધર્મની દેખે છે

तत्काल प्रसन्न थी जाए छे, तत्काल इंस्टेंट इंस्टेंट कॉफी होय, मारा तरत ज राजी थई जाय छे। જેમનામાં શ્રી નિષ્કપટ રૂપ ધર્મને દેખે છે તે તત્કાળ પ્રસન્ન થઈ જાય છે। કપટી પર રીઝવામાં વિચાર કરે છે, એ વિચાર કરે, આ ફાયદા ગેરફાયદા ઉપર જાય છે, પણ શ્રી હરિની ઈચ્છા છે તત્કાળ ઝંડો ઉપાડો, વાટ ના જોઈ, વાટ જોઈ તો એ કપટી કહેવાય। કે આ રાખશું તો શું થશે, ભવિષ્યની ચિંતા કરે, તે મને એ કપટી કહેવાય। કપટી પણ રીઝવામાં વિચાર કરે છે। શ્રી હરિની પ્રસન્નતાના જેટલા સાધન કંઈ સાધન છે તો આ નિષ્કપટપણું શ્રેષ્ઠ સાધન છે। કે એ શ્રીથી મારા સાથે કનેક્શન થઈ જાય છે, નિષ્કપટ હોય સીધા ડાયરેક્ટ, વચ્ચે કોઈ આડું આવી ન શકે। કપટી પણ રીઝવામાં વિચાર કરે છે। શ્રી હરિની પ્રસન્નતાના જેટલા કંઈ સાધન છે, ભગવાન રાજીકરણ જેટલા કંઈ સાધન છે, તે એ ટી ઝેડ બધું ગણો, શ્રી પ્રસન્નતા જેટલા કંઈ સાધન છે તો નિષ્કપટ પણ શ્રેષ્ઠ સાધન છે। એ ભગવાન સાથે સીધું કનેક્શન હોય એટલા માટે જ શ્રીની પ્રસન્નતાના જેટલા કંઈ સાધન છે તે નિષ્કળપણું શ્રેષ્ઠ સાધન છે। આ સાધન જે સિદ્ધ કરે છે તેના પર તત્કાળ રીઝે છે, આ સાધન સિદ્ધ હવે એ આપણે પ્રધાનપણું આપવું, આ સાધન કપટ નિષ્કપટ તમે કપટ છે દૂર લઈ જાય મહારાજથી, અને નિષ્કપટ હોય એકદમ પાસે ખેંચાઈને આવીએ, સ્વામી મહારાજ સ્વામી ભેટવા તૈયાર થઈ જાય। આ સાધન જે સિદ્ધ કરે છે તેના પર તત્કાળ રીતે છે। કોટી સાધન કરે, કોટી એટલે કરોડો સાધન કરે, કોટી સાધન કરે પણ કપટ તજે નહીં તેવા જન પર શરીર ક્યારેય રીઝતા નથી, એ પર્સનલ વાત છે મહારાજ, તમે એ બે જણ જાણે, બીજા કોઈને ખબર ના પડે શું ગોટાવા રહે છે કે કેવા રાહી કરે છે, એ બધું માપ કાઢી લે તરત, કપટ નહીં શકટ પણ તરત જ માપ કાઢી લે અને તત્કાળ પ્રસન્ન થઈ જાય છે। ખોટી સાધન કરી પણ કપટ તજે નહીં તેવા જન પર શરીર ક્યારેય રીસતા નથી, બહાર સરળતા દેખાડે પણ અંદર કપટી અને કુટિલ હોય તો તે અતિ દુઃખી થાય છે। બહાર સરળતા દેખાય, બહાર નમે આમ કરે બધું, પણ અંદર કપટ હોય, એટલે આ એક જ સાધન કપટ નિષ્કળ પણ બરાબર દ્રઢ કહીને રાખજો, અને એમાં શ્રીની તમારી પાસે છેટે એમાં બધું આવી જાય છે। મોક્ષનો ખપ ના હોય તો નિયમ રાખવો કઠણ પડે છે, બુદ્ધો આવી ગયો, જે મોક્ષ ભાગી છે, મોક્ષની ઈચ્છે છે,
મોક્ષ માટે પ્રયત્ન કરે છે એ ફાઈ જાય. મોક્ષનો ખપ ના હોય તો નિયમ રાખવો કઠણ પડે છે. ભલે ચાહે તેઓ પ્રવીણ હોય પણ ખપ વિના નિયમ પાડી ન શકે. એટલે કાંઈ ગરજતો હોય જોઈએ. આ બધા કચરો આપણે સંસારિક પદાર્થ માટે પણ કેટલું દાખલો કરીએ છીએ, તો આના માટે આટલું મોટી જબરી વાત છે એના માટે કાંઈ નહીં. એટલે ટૂંકમાં આપણી વૃત્તિ થઈ ગઈ છે ભગવાન બાજુ. ભગવાન બાજુ વૃત્તિ થાય તો કામમાં આવે. ભલે ચાહે તેઓ પ્રવીણ હોય પણ ખપ વિના નિયમ પાડી ન શકે અને ચિંતામણી તુલ્ય આ શરીર વિષયમાં ખોઈ બેસે છે. કરોડો જન્મ ખોયા એ આ જન્મ ખોઈ નાખી એવો વાંધો નહીં. એવું એવું ડાપણ ન કરવું. આપણે જેને સત્સંગ થયો છે એને આ દેહ બહુ મૂલ્યવાન છે, બહુ મૂલ્યવાન. એને આ ચારામાં ખોઈ ના નાખવું. આ જીવન એની કિંમત સમજવી. ભગવાન મળ્યા છે એટલે કિંમત છે. ના મળ્યા તો બધા ચકરાઓ તો જે કરો કરતા રહો, પણ ભગવાન મળ્યા છે. હવે અબજ રૂપિયાનો ઢગલો હોય અને એ મૂકીને આપણે કચરો કચરા પેટી પોતું કરે કેવું કહેવાય? ભગવાન ના મળ્યા હોય તો વાંધો નહીં, તો ચાહે જે કરો કુટારો કરો, પણ ભગવાન મળ્યા છે એટલે આપણી જવાબદારી છે કે ભગવાન સિવાય બીજે ક્યાંય વૃત્તિ ના જવી જોઈએ. એટલે કામકાજ તો બધું કરીએ એની ના નથી. એ પર્વતભાઈ ખેતી કરતા તો ભગવાનની વૃત્તિ હતી. એ ગોરધનભાઈ 24 કલાક વેપારમાં ધંધામાં રહેતા 24 કલાક, પણ તોય ભગવાનની વૃત્તિ રહેતી. એ રહી શકે છે. મહિમા સમજાવવો જોઈએ કે આ વસ્તુ શું છે એ સમજાય તો ઓટોમેટિક વૃત્તિ રહે. જેનો મહિમા સમજાય જે વસ્તીનો, કચરો હોય તો એનો મહિમા સમજાય તે એમાં વૃત્તિ રહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહન કરવું, સહન કરવું એ સાધુનો માર્ગ છે. ન સહે તે અસુરનો માર્ગ છે. સંતોની વાત કરી, સહન કરવું એ સાધુનો માર્ગ છે, ન સહે તે અસુરનો માર્ગ છે. એટલે આપણે સહન જ કરવાની વાત છે. હરિભક્ત દોષ વિના અપમાન કરે, હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થઉં છું. એટલે પ્રસન્નતારૂપી ચેક મહારાજ આપે છે તમને. એટલે કોઈ તમારું અપમાન કરે ને એ ભગવાન તરફથી ડ્રાફ્ટ છે તમને. જો તમે સહન કર્યું, કોઈ હરિભક્તે અપમાન કર્યું તમે સહન કર્યું તો ઓલાનો ઉપકાર માનવાનો હોય.

समझ पड़ी। कोई हरि भक्ते तमारो अपमान करू ते अपमान ना लेता, तमे लाभ गणवान, कारण के सहन करू भगवान राजी थाय। तो भगवान राजी थाय तो अबजो रुपया कहवाय, अने ओला अपमान करे छे तो 5-25 रुपया। સમજ પડી સંતોને, હરિભક્તોનો વાર છે। આટી ઘોટી વાળી એટલે કોઈ તમારું અપમાન કરે ને અને તે સહન કરો, ભગવાન તરફથી પુષ્કર પૈસા એવું છે। હરિભક્ત દોષ વિના અપમાન કરે તેને સહન કરે તે ઉપર હું પ્રસન્ન થાઉં છું। ભગવાનની પ્રસન્નતા એના માટે બધું કરીએ છીએ, અને સહન કરીએ ભગવાન પ્રસન્ન થાય છે, એટલે ખોટ નથી। કોઈ તમારું અપમાન કરે ખોટ નથી, પણ સહન કરવું પડે। સામે લવગાઈએ ઓલાય એક ભક્ત હતા ને, એને એક જણે લાફો માર્યો તો ભગવાન છૂટ્યા વૈકુંઠથી કે મારા ભક્તની રક્ષા કરો। નારદજી કે ભગવાન એમને એમ ક્યાં જાઓ છો, જોડા પર કરો, મારે કે આવું છું અને તે ગયા। અડધે રસ્તે ભગવાન પહોંચ્યા, ઓલાએ 2 લાફા માંગીને, ઓલાને 1 પડી, ઓલાએ સામા 2, ભગવાન પાછા વરી ગયા, ધોબીએ ધોબા થયા। એટલે સહન કરવું એ એની કિંમત છે।

પાકો હરિજન ત્યારે કહેવાય, પાકો હરિજન ત્યારે કહેવાય. એને તમે કેવા છો, પાકા કે કાચા? જો મહારાજ કહે છે, સંતોને વાત કરો, પાકો હરિજન ત્યારે કહેવાય જ્યારે તેનામાં સહનશક્તિ આવે. પાકો એટલે આપણે તો બીજાને લગાવે પાકું માનીએ, એવું નહીં. સહન કરવું એ પાકો હરિભક્ત કહેવાય. અમારે તમને પાકા કરવા છે, અમારે તમને પાકા કરવા છે, જેથી જગત તમારું પ્રમાણ લે તો એ પગલે પગલે ચાલે. એટલે આ શું રીત છે, અસલી રીત છે સહન કરવું અને આગળ વધવું. હરિભક્ત હોય, હરિભક્ત કોઈ મનમાં એવું કે ગમ ભૂત ભરાયું હોય, તમારું અપમાન કરી નાખે એની વાજે. જગતમાં સહન કરવું સારું છે, પણ ત્યાં ચાલે. કે પેલું કોર્ટ કેસ કરે તો તમારી સામે કરવું જ પડે, એમાં ના ચાલે. પણ સત્સંગમાં ના ચાલે, સત્સંગમાં સહન કરવું જ પડે. તારે મોટી આવે, ભગવાન રાજી થાય અને બધું થાય. ધોબીએ ધોબા ના થવું સત્સંગમાં.

સરદારમાં છે વાત કરતા કહું, ધ્યાન, ભજન, યોગાભ્યાસ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરે ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. આપણે આ તમારે કીર્તનમાં આવ્યું બધું દાસના દાસ થવાની, એટલે આ સત્સંગમાં તો કચરાઈ જવું, કોઈને કચરવાની, કચરાઈ જવું તે મોટો કહેવાય. ધ્યાન, ભજન, ધ્યાન કરીએ, ભજન કરીએ, યોગાભ્યાસ કરીએ, જપ, તપ, ત્યાગ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ છે. આ બધાનું ફળ એટલું જ છે મહારાજ કે જે પોતાને ભગવાનના ભક્તના દાસનો દાસ માને. તમે ધ્યાન કરો પણ એનું ફળ શું છે? ભગવાનના દાસના દાસ થવું. એ જપ કરો, તપ કરો, યોગાભ્યાસ કરો, બધાનું ફળ શું છે? તમે ભગવાનના દાસના દાસ માનો એ ફળ. અને દાસના દાસ માને તો બહુ મોટી વાત. સત્સંગમાં જે દાસનો દાસ રહે સત્સંગમાં, ભલી ભક્તિ માનીશ રાચીશ તેના રંગમાં. શું એ પંક્તિ નિષ્કાંશન જે દાસનો દાસ થયો ને ભગવાન એની સાથે રસ બસ થઈ જાય, અને બાપનો બાપ થયો ભગવાન મોડું ફેરવી લે 180 ડિગ્રી. એટલે દાસનો દાસ થવામાં માલ છે, ભગવાન એના ઉપર ખૂબ રાજી, અને ભગવાન એવા ભક્તને જ ગમે. એક પગે 500 મારા ફેરવે એની દાસ થાય ભગવાનને ગમે. મહારાજ કહે છે, હું માન હોય તેને પગે લાગતો નથી, દાસ થાય તેના ઉપર રાજી. એટલે ભગવાન જે દાસ થાય ભગવાન એને ખબર તેડે કે આ દાસ થયો છે. એ અભ્યાસ, જપ, તપ, વૈરાગ વગેરેનું ફળ એટલું જ જે પોતાને ભગવાનના ભક્તનો દાસનો દાસ માને. અમે એને જ શ્રેષ્ઠ માનીએ છીએ બધાથી ટોપ. બધાથી નીચો જાય એ બધાથી ટોપ થાય સત્સંગમાં. એવું જગતમાં તો ઈગો અને ઈગો ભલે હોય એની ના નથી, પણ દુઃખી થાય. ઈગો વાળો દુઃખી જ થાય, સુખ ના આવે. તમે ઈગોઇસ્ટ થયા એટલે ગમે ત્યાંથી અટેક આવ્યા કરે, ને તમને વારે વારે ઈગોઇસ્ટ હોય ને બહુ દુઃખી થાય. એટલે આ લોકમાં ઈગોઇસ્ટ નથી નથી થવાનું. સત્સંગની વાત તો જુદી છે, પણ લોકમાં બધા ટાંગા ખેંચે અને પડે. હરિભક્ત દોષ એના અપમાન કરે તેને સહન કરે તેના ઉપર હું પ્રસન્ન થાઉં છું. ભગવાનની પ્રસન્નતા માટે આ બધું કરીએ છીએ. આ સત્સંગ કરીએ, વહેલા ઉઠીએ, બધું

ભગવાન પ્રસન્ન થાય એના માટે કરીએ. તો ભગવાન ઓલા બધાથી જેટલા રાજી ના થાય એટલા દાસપણાથી રાજી થાય. તો ભગવાનના ભક્તના દાસનો દાસ માનો એમાં ભગવાન ખૂબ રાજી. તમે સહન શક્તિ કેરો એ અમારી મરજી છે. સહન કરવું ભગવાનની મરજી છે. આપણે કહીએ ને ભગવાન સનની મરજી શું છે, હા તમે સહન શક્તિ કેરો એ અમારી મરજી છે. તમારા પર અમારે અપાર હેત છે. આ હેતની વાત તો આવે, જે જે કર્યું હેત. તમે બધાએ જગતના ઉપકાર માટે દેહ ધર્યા છે, માટે ઉપાધિ સહન કરીને વિચારવું, તેમાં પીછેહટ ના કરી, સહન કરીને ઉપદેશ કરશો તો તમારો જશ અતિશય વધશે. સંતોને વાત. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે. સહન ક્ષમા કરવી એટલે આ એ લોકમાં છે, ફોરગીવ એન્ડ ફોરગેટ છે. સાયન્ટિસ્ટ બધા વાત કરે છે, જોરદાર વાત કરે છે, તો કેટલા બધા પ્રોબ્લેમ હોય, માનસિક મેન્ટલ પ્રોબ્લેમ હોય, પણ ક્ષમા કરવી અને ભૂલી જવું. આ સાયન્ટિસ્ટ સાયકોલોજીસ્ટ બધા વાત કરે છે, તો સત્સંગની વાત તો કેટલી પર છે. ક્ષમા કરવી એ ખૂણાનો ખેલ નથી, રણની બાજી છે. સરદાર પટેલે પણ કહ્યું છે, એમને જ કહ્યું કે આ ક્ષમા કરવી, આ જ વાત કરી. તો જો વોરિયર થવું છે તો સહન કરો. હરિભક્ત થઈને, હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. તમે હરિભક્ત છો, તમે બીજાનું અવરું બોલો, ખોદો, અવગુણ ગાઓ, તો મારે કે એના જેવો કોઈ પાપી નથી. એટલે સહન કરનાર એ લાભમાં છે. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો. ગાંધીજી હતા ને, એની પાસે એક માણસ આવે, વ્યક્તિ આવે કે બાપુ બાપુ આવેલો માણસ બહુ ખરાબ છે. તો કે બતાય કે આજે તો જતો રહ્યો છે, કાલે બતાવીશ. બીજે દિવસે એટલે તાકીને બેઠો, બાપુ નવરા પડે એટલે બતાવી દઉં, નવરા પડે એટલે બતાવી દઉં. એટલે બોલાયો અને આમ કર્યું, બતાવ્યો આગળ. તો ગાંધીજી કે તું, અરે બાપુ હું બતાવું છું, પેલો તું. અરે તો આપણે આંગળી કરીને ત્રણ આંગળી તમારી બાજુ અને એક આંગળી પોલા ઘટે. તો એટલે જો

0: પણ આપણે શ્રીજીમાને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા, સંતને રાજી કરવા, તો એમનો બધાનો મત આ છે કે કોઈના દોષ દેખાડો નહીં, અને પોતાના દોષ દેખાય એ સારામાં સારું યુવક જાણો. સહેદાન સાંઈ મહારાજ.
1: શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે. સ્વામી વાત કરી જે ભગવાન અને સાધુના મહિમાની વાતો કરી, ત્યારે પ્રશ્ન પૂછ્યો જે ભગવાન અને સાધુના મહિમાની વાત બહુ વાત કરી, ત્યાં પ્રશ્ન પૂછ્યો જે આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી. રાત દિવસ ગમે ત્યાં આપણે સત્સંગ કરીએ ત્યારે આ વાતો તો કરીએ છીએ, પણ કેમ સાક્ષાત્કાર કેમ થતો નથી, તેનો ઉત્તર કર્યો જે સાક્ષાત્કાર થાય તો છકી જવાય, તકલીફ આવે, એટલે બધું દેખાવા લાગે, બધું તો સાક્ષાત્કાર થાય એને કોઈ દોષ ના રહે અને બધું ઠાળે પડે, ત્યારે આ બીજો દોષ નીકળે. હા, ભલે પોતામાં દોષ ના હોય પણ એટલે સાક્ષાત્કાર થાય એટલે સાક્ષાત્કાર થાય તો છકી જવાય. માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે અને મહિમા વૃદ્ધિ પમાડે છે. જે હેસ્ટ મેક્સ વેસ્ટ એવું કહેવાય છે કે બધું ઉતાવળે બધું થાય એ બગડે, પણ ધરબી ધરબીને જ્ઞાન આ ધીરે ધીરે આપે છે અને અંતર જીવમાં ઉતરે છે એટલે બીજો કોઈ દોષ બહાર આવે નહીં. ને જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે, એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે. હવે આ ફળ ફૂલને બધી ધીરજ આપી છે તો આ ભગવાન ઉતાવળ કેમ થાય એ બધું જાણે છે અને બધું જેમ ઘટે એમ થવાનું છે. તમે ઉતાવળ કરો તો એ કાંઈ ના થાય, અને ઉતાવળ કરે બધું બગડે છે. સ્વામીએ કહ્યું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ ચાર સંપૂર્ણ હોય ત્યારે ભગવાન

95% થાય, 98% થાય, જે પણ કાચું રહે એ ભગવાને જેમ ઘટે તેમ આવડે છે, ને જેમ ઘટે તેમ કરે છે. તમે ગમે ઉતાર કરો તો ભગવાન જે ઘટે એમ કરે છે, એમને બધું આવડે છે. ને ઠામકું આપે તો ગાંડા થઈ જવાય.

छाम खुआ एकदम कीड़े ने कण हाथी मन एवं करी नाखे बधु एक सामटा आपी दे जेने पाच आपवानो होय अने सीधा 5 लाख आपी दे एवं थाय। महाराज के बधु बगड़े એટલે સ્વામીએ આ વાત કરી, ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી, તે પ્રશ્ન પૂછ્યો છે આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી। મહારાજે બધું સ્વામીએ બધું કારણ બતાવ્યું કે ધીમે ધીમે બધું થવાનું છે। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે આ તો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલું કહીએ। તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કુબામાં જેમ હાથી બાંધે છે તેમ છે, કેટલી મોટી પ્રાપ્તિ છે। બધું ઊંઘમાં જાય છે, આ તો અનંત ભગવાનના ભગવાન છે। સ્વામી પોતા માટે વાત કરે છે, શ્રીજી મહારાજ માટે નહીં, આ તો આનંદ ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલું કહીએ। તે આપણા ઘરમાં જો આ તે આપણા ઘરમાં આવીને બેઠા છે, એનાથી થાય છે કે સ્વામી પોતા માટે જ વાત કરે છે। તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂવામાં જેમ હાથી બાંધે છે તેમ છે। તો મહારાજે કે કૂવામાં હાથી બાંધે એમ છે, શ્રીજીમાની વાત તો પરથી પર છે, હાથમાં આવે નહીં। સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આપીને પરાણે ભગવાન આવીને પરાણે આપણને વરગ્યા છે, ખરેખરી વાત છે। આપણે જો નિષ્કવાન સ્વામીએ કહ્યું ખોરી ખોરીને ખોરી વિસર્વે ખપવારાની ખોટ રે, હવે તે વખતે તો ગુણાતીતાન સ્વામી પણ ઘેલાને કાંઠે હોઈ જતા એ કેટલો તો ખપતો હશે જ, પણ તોય નિષ્કવાન સ્વામી કે ખોરી ખોરીને ખોરી વિસર્વે ખપવારાની ખોટ રે, એટલે ખપવારાની ખોટ। એટલે સ્વામીએ કહ્યું કે આપણે તો ભગવાનનો ખપ નથી, આપણે ગમે એટલો બધો ખપ દેખાડતો હોય પણ એ કંઈ ખપ ના કહેવાય, ખપ તો એક તાર થઈ જાય। આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પ્રાણે આપણને વરગ્યા છે। તે મહારાજ કે ભૂત વરગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? ભૂત પણ જેને વરગે એને તાય તોબા કરી નાખે, છોડે જ નહીં। એટલા તો મહારાજ કહે કે આ ભૂત મૂકતું નથી તો અમે કેમ છોડીએ એવા। ભૂત વરગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું? સ્વામિનારાયણ હરે, સ્વામી વાત કરી છે ભગવાન જીવના ગુના સામું જોતા નથી, તે કોઈ જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે હું ગુનેગાર છું તો તેના ગુના ભગવાન માફ કરે છે। હવે કેટલાય ગુના માફ કરે, કેટલાય આપણને આપણા ગુનાની ખબર નથી, આપણે ગુના કેટલા બધા થાય છે પણ ભગવાન બધા માફ કરે છે। અને ખરેખર જે સ્તુતિ કરીને ભગવાનને અરજ કરે મારા ગુના માફ કરો, તો ભગવાન અવશ્ય માફ કરે છે, એમને મેં બધા ગુના માફ કરે જ છે, પણ તોય સ્તુતિ કરીને કરે તો ભગવાન મારે ખૂબ માની લે છે અને તાત્કાલિક ત્યાં ગુનો માફ કરે છે।
સ્વામિનારાયણ હરે. સ્વામી, વાત કરીએ. અમને તો એક જન્મ મરણના રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. સ્વામીને 1 થી 10 સુધી ગણતા આવડે નહીં, એમાં એવું તો. પણ જન્મનો રોગ ટાળતા આવે. કોઈ કહે કે ભાઈ મને પાટાપિંડી આવડતી નથી, પણ FRCS હોય તો એમાં બધું શું બાકી રહે. તો એવી સ્વામીએ વાત કરી કે અમને એક જન્મનો રોગ ટાળતા હોય, બીજું આવડતું. બીજું જોઈએ શું? જન્મનો રોગ ટાળતા એ રોગ છે, અનંત અનંત કાળથી આપણને વર્ગ્યો છે. જન્મ મરણ જન્મ મરણ જન્મ ચાલ્યા જ કરે છે. તો સ્વામી કહે કે એ જન્મનો રોગ ટાળતા આવડે છે, બીજું બધું આવડે કે ના આવડે. પણ બધા કેટલી મોટી વાત થઈ ગઈ. એટલે પણ આપણે સામાન્યપણે લઈ લઈએ, વાંચી જઈએ અને પાસ ઓન કરીએ કે જન્મનો રોગ ટાળે, પણ એમાં જે વિચાર કરીએ તો શું બાકી રહે. કારણ કે અનંતકાળથી જીવને આ જન્મનો રોગ લાગુ પડ્યો છે, એમાં તો કોઈ મુકાયો નથી, કોઈ મુકાયો નથી. એક તો મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા અને એમને વડે જ આ જન્મનો રોગ ટળ્યો છે, બાકી કોઈ રીતે ટળ્યો નથી. ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી બધા માયાના ગર્ભમાં છે, માયાના પેચમાં છે. એટલે માયા એટલે આ જન્મ મરણ. જન્મ મરણ તો થયા જ કરે. તો શ્રીજી મહારાજ અને ગુણાનંદ સ્વામી બ્રહ્મ અને પરબ્રહ્મ એ બે જ આ રોગ ટાળી શકે એમ છે. સ્વામિનારાયણ હરે. સાંઈ વાત કરીજે. સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોકને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. જો સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય, કોઈ આસક્તિ કોઈ ક્યાંય બંધાય નહીં, કંઈ એવું થઈ જાય તો મહારાજે કહ્યું કે તો બીજો શું થાય? સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોકોને આ દેહ ગમે નહીં. તો આ દેહ ગમે નહીં તો દેહમાં આવું કેમ? અને મુક્તને પણ મારા જન્મ ધરાવે છે, તે એને તો આશક્તિ છે જ નહીં, તે આવે કેમ દેહમાં? પણ મહારાજની મરજી ઈચ્છા પ્રમાણે બધું કરે તો મુક્તો પણ આ દેહ ધરીને આવે છે બીજાના કલ્યાણ માટે. એનું તો કોઈ બાકી છે નહીં. સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય છે તો આ લોકોને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પણ ગમે નહીં. જેમ ચિતરી ચડે બધી આ છી છી થાય આ લોકનું. આ એકાંતિકના મતે પણ અનંત કોટિ બ્રહ્માંડનું સુખ છે તે વિષ્ઠા ને તેની વિષ્ઠા ને તેની વિષ્ઠા એમ મનાય છે. તો જો આજે આવી રીતે ટળી જાય બધા, બધું ફેસલો થઈ જાય તો આ લોકમાં રહેવું ગમે જ નહીં. ભગવાન મુક્તોને લાવે છે પણ ગમે નહીં. પણ એ તો જ્ઞાને કરીને સમજણે કરીને નિર્લેપ રહે છે. સર્વ પ્રકારની આસક્તિ તળી જાય તો આ લોકોને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. અને આ લોકમાં રહેવું તો મહારાજ સ્વામીનું કેટલું દુઃખ થતું હશે આપણે વિચાર કરીએ. તો કાદવમાં કાદવના કાદવમાં રહેવું પડે એના જેવું થાય. મહારાજ એકાલિંગ મતે વિષ્ઠાની વિષ્ઠાની વિષ્ઠ. હવે એવું હોય તો કેવી રીતે ગમે?
તો એને આપણને ગમે છે. આપણે એટલે આપણે બધી ખોટ છે, પ્રાપ્તિની વાત સમજાઈ નથી. તે ઉપર પ્રશ્ન પૂછ્યો છે, આશક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? હવે આશક્તિ આ લોકમાં આવ્યા, આશક્તિ રહે છે પણ તેનું કેમ કરવું? પછી તેનો ઉત્તર કર્યો છે, એ દુઃખ સારું છે, એ દુઃખ સારું કરે છે. કેમ જે નિર્માની રહેવાય અને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રૂપ તો ગામ ફરણીમાં સુરા ખચીને કાન દેખાડ્યો તે ભેગી ઉલટી થઈ તેમ બીજાને થાય, દેખાય તો એવું થાય. આ બધું લાર્જ સ્કેલમાં બધું જે આપણે ઓર્ડની ભાવે બધું કરીએ છીએ એટલે એમાં બધું સરખું રહે છે ચાલ, પણ સુરા ખચરને કાનું રૂપ દેખાડ્યું ભેગી ઉલટી થઈ તો બધાનું આપણે આપણું આ પેટ ચીરે અને દેખાડે તો બધું કેવું બધું થાય, લોહીને કફને બધું વિષ્ટાને બધું દેખાય. એટલે આ ઉપરથી ઢાંકી રાખી છે આ રેશમની કોથળીથી, એટલે બધું સારું છે. એ તો અંદર તો બધું ભયંકર છે. એ દુઃખ સારું કરે છે, એ આશક્તિ છે. આશક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? આશક્તિ તો રહે છે અને એનું દુઃખ પણ થાય છે, નથી થતું એવું નહીં. અજ્ઞાની હોય એને દુઃખ ના થાય, પણ જ્ઞાની હોય, આપણે તો સત્સંગ થયો છે એટલે જ્ઞાન પણ છે. આશક્તિ રહે છે એ અને દુઃખ પણ થાય છે. પછી તેનો ઉત્તર કર્યો છે, એ દુઃખ સારું કરે છે, એ ગમે એમ કહીને એ દુઃખ સારું કરે છે આપણા હિતમાં. એટલે આ બધું સામાન્યપણે રાખ્યું છે, તમે દુઃખી થાઓ અને મને આ શક્તિ છે દુઃખ પણ થાય અને બધું રહે, એ મારા કે સારું જ છે. કેમ સારું છે? તો જે નિર્માની રહેવાય, નિર્માની મોટા મોટી બધું બધું આ માન છે અને મન સાથે કનેક્શન છે, માન અને મન. એટલે મન જ્યાં સુધી છે ત્યાં સુધી તમારે માન આવવાનું છે. એ દુઃખ સારું છે, કેમ નિર્માની રહે ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે. એટલે જો ભગવાન કરતા હશે ઠીક જ કરતા હશે, આપણે દોડ ડાપણ કરીએ ને બધું, પણ મારા ભગવાન કરે ઠીક જ કરતા હશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, વચનાવત વંચાઈને તેમાં બહુ વાત કરીને બોલ્યા છે, આવું જ્ઞાન તો સંગે કહીને કાળે કહીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય પણ અનુગ્રહ થકી ન થાય, જે કેવળ દ્રષ્ટિએ કરીને થાય જ નહીં, એ ભણવું પડે, સમાગમ કરવો પડે અને સમજણ બધી અવરી આડી અવરી સમજણ છે એ દૂર થાય અને પછી સુખ થાય. પણ માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. એટલે ટૂંકમાં જે સમજણ છે મોટું સાધન છે. સમજણ હોય એટલે બધું બેલેન્સ થાય અને આપણે દેહને આત્માને
બધું બેલેન્સ થાય અને અંદર પણ બેલેન્સ થાય. વિશેષ જ્ઞાન જેમ જેમ વિશેષ જ્ઞાન થતું જાય એમ બધું એક સમજણથી જ બધું થવાનું છે. સ્વામિનારાયણ હરે સ્વાય વાત કરી જે વચનામતની આખી પ્રતો પણ સત્સંગમાં સહાય કરે નહીં, એ તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. એટલે સાધુની એ ટૂંકમાં સાધુ એકાંતિક ભક્તો હોય એ સહાય કરશે, તમે બીજા કોઈ નહીં કરે. અને સ્વામીએ તો આવા સાધુ કહ્યું એટલે સ્વામી કહ્યું કે પોતાના મુખે પોતાના વખાણ ન કરવા. પણ સ્વામી ના કહે તો કોણ કહે, કોણ કહે? મહારાજ આવીને કે મારા તો કહ્યું છે પણ તો એ સમજાવ્યું નથી, તો સ્વામીને કહેવું પડે. વચનાથની આખી પ્રતિ પણ સત્સંગ સહાય નહીં કરે, જો ખરેખર તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલે જાય છે, તો પછી કરવું શું? એટલે માટે સ્વામી કહે કે માટે સહાય તો આવા સાધુ કરશે. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મધ્યનું નવમો વચનાત વંચાઈને ભૂલ્યા જે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ના જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે. આમાં મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી કે મહારાજને પુરુષોત્તમ જાણતો હોય, મારે પુરુષોત્તમ જાણતો ને દેશકાળે દેશકાળ આવે, દેશકાળ તો ભલ ભલાને ફેંકી દે છે, એટલે દેશકાળ આવે અને સત્સંગમાંથી નીકળી જાય પણ મહારાજને પુરુષોત્તમ જાણતો હોય તો અક્ષરધામને પામે, ને એમ ના જાણતો એને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે. અને એમ ના જાણતો હોય બીજા ધામને, એટલે જેની જેની ઉપાસના હોય ભલે આ સત્સંગમાં છે તો પણ, સત્સંગમાં ના હોય એની વાત જ મહારાજ કરતા નથી, પણ સત્સંગમાં હોય તો પણ બીજી ઉપાસના હોય. મહારાજના વખતમાં બધી ઘણી ઉપાસનાઓ હતી અને બીજા ધામને પામે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે મહારાજ કહેતા જે અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે. એ વાત કોણ કરે જે અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે? કેમ છે? એ એમ જાણે છે જે કોઈક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે, માટે એ અમારો દ્રોહ કરતા નથી. મહારાજે ગુણ લીધું, સ્વરૂપ પડ્યું, અને સ્વરૂપ પડ્યું હકીકત છે. જે મહારાજ જે બોલ્યા એ તો શબ્દે શબ્દ આપણે બીજા અર્થ કરી ઘટાડીએ એ વાત જુદી છે, પણ મહારાજને તો આ બધી વાત બરાબર છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે દેહ મૂકીને પામવા છે તે આજે પ્રગટ વાતો કરે છે, પણ એમ સર્વેને સમજાય નહીં. જો મહારાજે કહ્યું, સ્વામીએ કહ્યું કે દેહ મૂકીને જેને પામવા છે તે જ હવે
યોગી અપવાદ કરતા કે બધા સ્વામિનારાયણની સાથે વાત કરી છે એવું બોલે તો બધા ઉપર જોતા, પણ આ સામે બેઠા છે એ વાત કરે છે, પણ બધા આડાવરી જોતા, એટલે પ્રતીતિ નહીં એવું પુરવાર થાય. દેહ મૂકીને પામવા શકે છે આ પ્રગટ વાતો કહે છે, પણ એમ સર્વેને સમજાય નહીં. અને અનેક સત્સંગમાં પણ અનેક જાતની સમજણવાળા હતા અને જુદી જુદી માન્યતા ધરાવતા, પણ અને જે ત્યાગ વરાગની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે. સ્વામીએ બીજી વાતમાં એક કરી, નિયમ પાળવા, ભગવાન સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, અને રાજી રાજી ને રાજી છે. છ છ નોબલ પ્રાઇઝ આપી, છ છ નો એક નોબલ પ્રાઇઝની ક્યાં વાત છે, પણ જે સ્વામી કહ્યું આટલું જ કરવાનું છે. એક મહારાજી આપેલા નિયમ અને સાધાર કરવી અને દ્રઢતા રાખવી, નિયમ પાલનની દ્રઢતા રાખવી, જેમ આજે અને સાધુ મારાનું સ્વરૂપ ઓળખું, સાધુનું સ્વરૂપ ઓળખું, તેને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે, તેના પર રાજી રાજી રાજી, એટલી મોટી વાત છે. અને આટલું જ કરવાનું છે, આટલું જ. મહારાજે જે કહ્યું ત્યાં ભાઈ વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડવા સારું કરીએ છીએ, એટલે સારી ક્રિયા હોય તો જલ્દી ભગવાનની પાસે પહોંચે. એટલે આ ત્યાગ વૈરાગની વાત કરે છે એ બીજામાંથી વૃત્તિ તોડવા માટે અને ભગવાનમાં સમીપ જવા માટે વાત કરી છે. પણ સમજવાનું તો આટલું જ છે કે મારાનું સ્વરૂપ ઓળખવું, સંતનું સ્વરૂપ ઓળખવું, મહારાજે આપેલા નિયમ એનું પાળવા. વચનામતના અર્થ સમજાયા નથી, પણ અભ્યાસ રાખે તો પોતાની મેરેજ સમજાય એવું મહારાજનું વર છે. અભ્યાસ રાખે, સતત મારો રાખે, ઘૂંટી ઘૂંટીને ચાવી ચાવીને આ વચનાથ વાંચે તો મહારાજે કહ્યું કે એની મેરે પોતાનો અર્થ સમજાયા છે. ને આ જ્ઞાન મહારાજને સર્વેને આપવું છે, અને આ મહારાજ એના માટે જ પ્રગટ થયા છે. આપણે જોયું, આ તમે બધા કીર્તનો ગાયા, બધા બધી વાતો કરી, તો મહારાજને આ જ કહે, મહારાજને પોતાનું સ્વરૂપ ઓળખાવું છે, અને એ ઓળખાય તો કામ થઈ જાય. એટલે ગોળ ગોળ ફરીને આના ઉપર લક્ષ જાય, એક મહારાજ, સ્વામી અને નિયમ, આવા ત્રણ હોય તો આપણે ધન્ય છે, ધન્ય. સ્વામી પોકારી ઉઠ્યા કે એને ધન્ય છે, ધન્ય, અને એના ઉપર રાજી રાજી રાજી, કેટલું બધું. એટલે આ જ કરવાનું છે, બીજું બધું બધું માર્ગે ચડવાની વાત છે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પ્રકૃતિ પુરુષ તે કુટસ્થ કહેવાય, ને ગ્રહસ્થ પણ કુટસ્થ કહેવાય, ને સાખ્ય વિચારે ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય કહેવાય. જો અનંત બ્રહ્માંડનો રાજા હોય તો સત્સંગ ન મળે તો તેનું જીવન અલેખે છે, એવી વાત મહારાજે કરી. તો આ પ્રકૃતિ પુરુષની શું વાત, એ તો ધામ ધામીને મુક્ત, એ ત્રણ હોય તો જ માયામાંથી પાર પડે, માયાથી દાબીને ઊંચે આવે, બાકી બીજા બધા માયાના ગર્ભમાં જ પડેલા છે. મહારાજને દયા કરીને આ બધાને બહાર કાઢ્યા તો આ
બધાને જીવ પ્રાણી માત્રને અત્યારે દેખાય છે. જે આ પૃથ્વી ઉપર જેટલા ગમે હોય નાસ્તિક આસ્તિક હોય, પણ તોય મહારાજે એને માયાના ગર્ભમાંથી કાઢ્યા. નહીં તો પડી રહ્યો માયાના ગર્ભમાં, સુષુપ્તિમાં પડી રહ્યો, નહીં સુખ નહીં દુઃખ એવામાં પડી રહ્યો. પણ મહારાજે કાઢીને, અને મહારાજનો હેતુ તો આ જ છે, મહારાજને મોક્ષ કરવું છે બધાનું, જેવા મહારાજે સ્વામીએ વાત કરી. અને આ જ્ઞાન મહારાજને સર્વેને આપવું છે. એટલે આ જ્ઞાન એટલે મારા સ્વામી અક્ષયને પુરુષોત્તમ, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ જ જ્ઞાન, બીજું કોઈ જ્ઞાન જ નથી. જોવા જઈએ તો આ બીજું બધું બધું ગમે એ સાધના કરે, આ કરે તે કરે, પણ માયાથી પર થાય જ નહીં. તે માયાથી પર થાય એ જ જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, આ જ આપણામાંથી એકડમલ કરીને કાઢી મૂક્યો હોય તો પણ તે જગતનો પ્રભુ છે. તે આજ્ઞાનો એવો મહિમા, તે આજ્ઞાનો એવો મહિમા છે. એટલે મહારાજની તો વાત જ ક્યાં છે. હા, મુક્તો માયાથી પર છે, એને કોઈ માયા અડે નહીં, માયાને દાબીને વર્તે. એટલે તો મહારાજ અને સ્વામી અનંત મુક્તો ભેગા કરી તો સ્વામીની તુલે ના આવે. અને મહારાજ તો ગુણાતીતાન સ્વામી મૂળક્ષર બ્રહ્મ એમના કરતાં અનંત ઘણા, અનંત ઘણા અધિક છે. એ મારું સ્વરૂપ કેવું હશે? આપણે આપણે પોતાનું સ્વરૂપ ઓળખતા નથી, પણ બીજાની ક્યાં વાત છે. સદાનંદ સ્વામી મહારાજની જય.

શ્રીજી મહારાજને કારિયાણીથી એબલ ખાચર પોતાના દરબારમાં પધરાવે છે. મહારાજ પધાર્યા ત્યારે એમના અંતરની અંદર જે આનંદ હતો, મહારાજ પ્રત્યેને જે ભાવ હતો, લગાવ હતો, પરંતુ એક મહેફિલની અંદર એમના સાગરીતો મિત્રો, એમને મહારાજનો નિશ્ચય ન થવાને કારણે મોળી વાત, કુસંગની વાત મોળા શબ્દો કહે છે અને એ શબ્દોની અસર બાપુને થાય છે. બાપુએ મહારાજ માટે ન કહેવાની વાતો શરૂ કરી અને ન કરવાનું કાર્ય પણ કર્યું. કુસંગ કેવી અસર કરી જાય છે આ પ્રસંગથી આપણને ખ્યાલ આવે છે કે ભગવાન આપણી સામેને સાથે હોય, પરંતુ એને ઓળખવા જે પ્રાપ્તિ થઈ, એની પ્રતીતિ આવીને એ સાધના છે. અર્જુનની સામે પણ ભગવાન કૃષ્ણ હતા અને દુર્યોધનની સામે સાથે પણ કૃષ્ણ હતા, પણ અર્જુન ઓળખી જાય છે અને દુર્યોધન જિંદગી પર્યંત ઓળખી શકતા નથી. એટલે ભગવાન સામે કે સાથે હોય એટલે ઓળખાઈ જાય એવું નથી. એમને ઓળખવા માટે ભગવાનની કૃપા અથવા તો સંતોનું સાનિધ્ય, સમાગમ જોઈએ. ભગવાનની સાથે રહેતા એટલે સત્સંગી થઈ જાય એવું એ નથી, કારણ કે એની માટેની આખી સાધના જુદી છે. તો એભલ બાપુને પણ મહારાજનો સંગ પ્રસંગ છે, સંગ છે પણ પ્રસંગ નથી. યથાર્થ રૂપમાં મહારાજને ઓળખ્યા નથી. એકવાર તો આવો પ્રસંગ બની જાય છે, ત્યાર પછી થોડા સમય પછી બીજી વાર પણ આવો પ્રસંગ બને છે. સંતો લખે છે, સંગ

બાપુ મહારાજનો સંગ હોવા છતાં પણ કુસંગ કરે છે. જીવુબા લાડુબા ઉતરાદાબાના ઓરડાની અંદર લાલજીને દૂધ ધરાવી રહ્યા છે અને એવામાં બાપુનો પ્રવેશ થયો. જીવુબા મહારાજને એટલા ભક્તિભાવથી એવા પ્રેમાવેશની અંદર આવી રીતે થાળ ધરાવી રહ્યા હતા કે એમની સાથે પ્રેમથી વાતો કરતા બોલતા હતા. મહારાસમ એવો આગ્રહ કરીને વાર વાર અનુવાર વારંવાર મહારાજને આગ્રહ કરીને જમાડતા હતા. એ ભલબાપુએ જોયું અને એના મનની અંદર ક્રોધ વ્યાપ્યો, શંકા થઈ કે આ બધા ધતિંગ છે, આખો દિવસ આની પાછળ જ ટાઈમ કાઢો છો, આ બધું જ ખોટું છે, મૂકી દો ધતિંગ, આપણા દરબારની અંદર આ નહીં ચાલે. જીવબાઈએ બાપુની સામે આમ એક દ્રષ્ટિ કરીને જોયું. મહારાજ બાનો ભાવ પામી ગયા. એને થયું કે આ બાપુ મને બોલાવવા વાળા છે અને કેટલી આજીજી કરીને કેવા પ્રેમથી લાવ્યા છે. અને એભલ બાપુને પ્રતીતિ કરાવવા માટે જીવબા જે વાટકામાં ઠાકોરજીને દૂધ ધરાવી રહ્યા હતા ને, એ દૂધનો આખો વાટકો લાલજી કટકટાવી જાય છે, પી જાય છે. પારેટ ભેંસનું દૂધ હશે ને તો લાલજીના હોઠ ઉપર દૂધની લકીર લીટી પડી ગઈ. ખાલી થયેલો વાટકો લાલજીએ બાપુ તરફ ફેંક્યો અને જે વાટકો આમ પકડ્યો હતો ને, એમ તાજો માટીનો બનાવેલો વાટકો હોય અને આંગળાની છાપ જે રીતે ઉપસી જાય ને, એવી રીતે એ વાટકાની અંદર ભગવાને જે જગ્યાએ આમ પકડ્યો હોય ને અને ફેંક્યો ને, એની આંગળીની છાપો ઉપસી ગયેલી છે. આજે પણ એ વાટકો દાદાના દરબારની અંદર અક્ષરભવનમાં પ્રસાદીની જે ચીજ વસ્તુઓ છે ત્યાં દર્શન આપે છે. ત્યાર પછી તો બાપુને પૂર્ણ પ્રતીતિ આવે છે. મહારાજ દાદાના દરબારની અંદર 1861 માગસર સુદ એકાદશીને દિવસે આવ્યા છે. આ વખતે દાદા ખાચરની ઉંમર 4 વર્ષ ને 21 દિવસની છે. 4.5 માસ, 4.5 મહિનાના 4 વર્ષ અને 21 દિવસના દાદા ખાચર છે. મહારાજ દાદાને પોતાના ખોળામાં બેસાડે. મહારાજ ખેલા નદીએ નાહવા જાય ત્યારે એમની સાથે લઈ જાય, સાથે નવરાવે, લક્ષ્મીવાડીએ જાય, જ્યાં જ્યાં જાય ત્યાં મહારાજ એને સાથે ને સાથે લઈ જાય અને અત્યંત હેત પ્રીતથી મહારાજ પોતે દાદાનું ચણતર અને ઘડતર કરી રહ્યા છે. દાદાને કેવો ઘાટ ઘડ સંગોથી અત્યંત સંતુષ્ટ છે. મહારાજ પ્રત્યે દિન દિન પ્રત્યે શ્રદ્ધા વધતી વધતી જાય છે. 1 માસ 2 માસ 4 6 8 10 12 મહિના 1 વર્ષ પૂરું થયું. 13 મહિના મહારાજ આવ્યા ને ત્યારથી શરૂઆતની અંદર એક ધારા 13 મહિના સુધી દાદાના દરબારમાં રહ્યા. પ્રથમ વાર આવ્યા અને 13 મહિના સુધી, અને 13 મહિના દરમિયાન તો મહારાજ પૃથ્વી પર પધાર્યા. એની સાથે અનંત મુક્તોએ પણ જન્મ લીધેલો છે અને બધા મુક્તો મુમુક્ષુઓ મહારાજની મૂર્તિમાં ખેંચાઈ અને દાદાના દરબારમાં એક પછી એક આવી રહ્યા છે. દાદાના દરબારની અંદર નિત્ય નિત્ય નવતમ લીલા, ક્ષણે ક્ષણે યન નવતામ ઉપેતી, પ્રત્યેક ક્ષણે કંઈક નવીનતાના દર્શન થાય છે. આમ તો મહારાજનું મોહક રૂપ જ એવું હતું, એમની ક્રિયા એવી હતી કે ત્યાં આગળ જે કોઈ આવે એને એક યુગ સમ, એટલે એક યુગ જેટલું વધારે સમય સુધી રહ્યા હોય ને તો પણ એને લાગે કે બસ સમય જલ્દી પૂરો થઈ જાય. હમણે IMAX શો જોયો ને, લોકોને લાગ્યું કે બસ પૂરું થઈ ગયું. તો ભગવાનનું સાનિધ્ય જેવું અને એમનો વિરહ થાય તો થોડોક સમય માટે દર્શન ન થયા તો એવું લાગે કે એક પળ જેટલો સમય, એટલે એક જુગ જેટલો સમય મહારાજથી આપણે દૂર ગયા છીએ. તો સતત 13 મહિનાના સાનિધ્યને કારણે દાદાના દરબારની અંદર જે

નિત્ય નિત્ય આ પ્રમાણે નવીન લીલાઓ થાય છે અને દાદાના દરબારની અંદર આવી રીતે રંગત જામે છે. આજુબાજુના ગામમાંથી જે હરિભક્તો અહીંયા આગળ આવે છે એ બધા પણ જોવે છે કે અહીંયા તો દરરોજ આનંદ ઉત્સવ થાય છે. એટલે નજીકના ગામોમાં રહેવાવાળા ભક્તોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ, તમે જે રીતે અહીંયા દાદાના દરબારની અંદર સુખ આપો છો એવું જ અમારે ત્યાં પધારીને અમોને પણ આ પ્રમાણે આપની મૂર્તિનું, આપણા દર્શનનું સુખ આપો. અને આવી જ્યારે વાત કરી ત્યારે મહારાજે પણ આ વાતને અંતરમાં ધારી, કારણ કે તેઓ તો અનંત જીવોનું કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર પધાર્યા છે. એટલે મહારાજે ભક્તોની વિનંતી માન્ય કરી અને પછી આ પ્રમાણે કહ્યું કે અમે થોડા દિવસ પછી હવે વિચરણમાં જઈશું. અને જેવી રીતે મહારાજે જેવી વિચરણ કરવા

0: સંઘબીજનોએ મહારાજને વાત કરી કે મહારાજ,
1: અમે તો એવો નિયમ લીધો છે કે આપનું દર્શન ન થાય ને તો અન્ન જળ મોઢામાં મૂકવું નહીં. એટલે જો તમે અહીંથી જઈશો તો પછી કાં તો અમને સાથે લઈ જાઓ અને કાં તો તમે અહીંયા રહો, બીજો આનો વિકલ્પ નથી. મહારાજે જાણ્યું કે ખરા ભાવથી આ બોલે છે અને ખરેખર એવા નિયમો લીધેલા કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ. સામાન્ય રીતે એવું હોય કે ભગવાનની પ્રાપ્તિ થાય એને માટે લોકો સાધન કરે, અહીંયા આગળ પ્રાપ્તિ થયા પછી એમની પ્રસન્નતા માટે સાધન થઈ રહ્યા છે. એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દરબારની અંદર વિરાજમાન છે, છતાં પણ એમને રાજી કરવા, એમને પ્રસન્ન કરવા માટે આ પ્રમાણે તપ કરી રહ્યા છે, ત્યાગ કરી રહ્યા છે. અને કેવળ એક મહારાજ રાજી થાય એ ભાવનાથી જ તમામ પ્રકારની સાધના કરી રહ્યા છે. મહારાજે જ્યારે અંતરથી જાણ્યું કે કુટુંબીજનોનો ભાવ પ્રેમ સાચો છે, એટલે પછી મહારાજે કહ્યું કે તો પછી એવું કરીએ કે અમારે ગયા વગર તો છૂટકો જ નથી, પરંતુ તમારો નિયમ સચવાય એના માટે અમે અહીંયા આગળ એક અમારું સ્વરૂપ પધરાવીએ અને એ સ્વરૂપના તમારે દરરોજ દર્શન કરવા, એની પૂજા કરવી અને એની આરાધના કરવી, અને જ્યારે અમે વિચરણ કરીને અહીંયા આવીએ ત્યારે અમારા દર્શન કરવા. આવી રીતે મહારાજે નક્કી કર્યું. અને પછી મહારાજ ખેલા નદીમાં સ્નાન કરવા જતા હતા, ત્યાં આગળ રસ્તામાં એક સલાટ શિલ્પી એક ટોપલાની અંદર મૂર્તિ લઈને જતો હતો દેખાયો. આમ જુઓ તો ગઢડા જેવા ગામની અંદર અત્યારે પણ કોઈ એવો શિલ્પી મૂર્તિઓ વેચવા માટે આવતો હોય એવું તો ક્યારેય જોવા આવતું. મૂળા વેચવા કદાચ આવે, પણ મૂર્તિ વેચવા એવા ગામડાની અંદર શું આવે, કોણ આવે? પણ મહારાજની ઈચ્છા હશે એટલે આવી રીતે એક શિલ્પીને ત્યાં આગળ મૂર્તિ લઈને આવતો જોયો. મહારાજે કહ્યું કે ટોપલામાં શું છે? ટોપલો નીચે ઉતાર્યો તો ચતુર્ભુજ બે મૂર્તિઓ એ ટોપલાની અંદર હતી. મહારાજને મૂર્તિ બહુ ગમી ગઈ અને પછી કહ્યું કે આ પ્રમાણે તમે ત્યાં દરબારગઢની અંદર આવો. દરબારગઢની અંદર આવ્યા એટલે મહારાજે બંને મૂર્તિઓ લઈ લીધી અને પછી કહ્યું કે આનું શું દામ, પૈસા ચૂકવવાના છે તે કહો. એટલે પેલો શિલ્પી કે હું જરા ઘેલા નદીમાં સ્નાન કરીને આવું છું અને પછી એનું જે કંઈ આપવાનું હોય મને આપજો. મહારાજ કે બહુ સારું. ઘેલા નદીમાં સ્નાન કરવા ગયો તે ગયો, પાછળ માણસ મોકલ્યો કે પેલા શિલ્પીને બોલાવો એને પૈસા ચૂકવીએ, પરંતુ એ શિલ્પી પછી દેખાયો નથી. મહારાજે જોયું કે આ મૂર્તિ ભગવાનની ઈચ્છાથી જ અહીં આવી છે, એ મૂર્તિનું પૂજન કરી. અને આ પ્રમાણે શ્રીજી મહારાજે દાદાના દરબારની અંદર એ વાસુદેવ નારાયણની જે મૂર્તિ છે એની સ્વહસ્તે પ્રતિષ્ઠા કરી. ફાગણ વદ ત્રીજના દિવસે મહારાજે આ પ્રમાણે પ્રતિષ્ઠા કરી અને પછી કહ્યું કે આ મૂર્તિની અંદર અમારો આવિર્ભાવ છે, એમને તમે થાળ ધરાવજો અને એમાં રહી અને અમે તમને દર્શન દેશું અને તમારા સર્વ મનોરથ પૂર્ણ કરીશું. આ રીતે મહારાજે કહ્યું અને પછી તો મહારાજે નક્કી કર્યું હતું એ પ્રમાણે મહારાજ હવે વિચરણમાં જાય છે. બહુ સરસ એક વાત બને છે કે આજુબાજુના ગામોમાં પણ જે ભક્તો એનો આવો જ ભાવ હતો અને એટલા માટે જ મહારાજ વિચરણમાં જાય છે. પરંતુ ગઈકાલે આપણે જેમ વાત કરી હતી ને કે મહારાજ તો વનવિચરણ દરમિયાન એવો સંકલ્પ કરીને આવ્યા હતા કે ગોદોહન માત્ર એક જગ્યાએ ન રહેવું, તો અહીંયા દાદાના દરબારમાં કેમ આટલા સમય સુધી રહ્યા? અને આવી રીતે વિચરણ કરવા માટે જાય છે, તેમ છતાં પણ સંપ્રદાયમાં તો એવું કહેવાય છે કે મહારાજ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ દાદાના દરબારમાં રહ્યા. દાદાના દરબારની અંદર જ રહ્યા એવું તો શક્ય જ નથી, કારણ કે ભક્ત ચિંતામણી મહારાજના ચરિત્રનો ગ્રંથ છે, એ વાંચીએ તો દર ત્રીજે પ્રકરણે એક વાર મહારાજ વરતાલ પહોંચ્યા હોય એવી વાત આવે છે. મહારાજને પોતાની હયાતીમાં 6 મંદિરો બાંધ્યા, સમયા ઉત્સવો કર્યા, તો મહારાજ ગઢડાની બહાર નીકળ્યા જ નથી. તો કેવી રીતે કહી શકાય કે મહારાજ 28 વર્ષ 5 માસ અને 27 દિવસ ગઢપુરમાં દાદાના દરબારમાં રહ્યા છે? એનો જવાબ મહારાજ પોતે જ આપે છે.
2: રવિ જેમ રહી ને સદા સ્વવાસ અવર રૂપ

પોતાની પાસે સૂર્ય આકાશની અંદર પણ હતા અને બીજે સ્વરૂપે કુંતાજીની પાસે આવ્યા હતા. એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે અમે બીજે સ્વરૂપે કરીને વિચરણની અંદર જતા, પણ એક સ્વરૂપે તો હંમેશા અહીં આગળ રહ્યા. આમ તો નક્કી કર્યું હતું કે એક જગ્યાએ ન રહેવું, પણ આ દાદા ખાચર કુટુંબીજનોની એવી ભક્તિ અને ભક્તિએ વશ થઈ અને મહારાજ રહ્યા. નહીતર તો વન વિચરણ દરમિયાનની અંદર ત્રણ ત્રણ રાજવીઓ પોતાના રાજપાટ, સત્તા, સંપત્તિ અને સુંદરી આપવા માટે તૈયાર થયેલા, પરંતુ મહારાજ કોઈ જગ્યાએ રહ્યા નથી, બંધાયા નથી, અને અહીંયા આગળ મહારાજ સામેથી રહેવાની ઈચ્છા કરે છે. કારણ સર

આજુબાજુના ગામોમાં વિચરણ કરી અને મહારાજ પાછા ગઢડા પધારે છે. ગઢડાની અંદર દાદાના દરબારની અંદર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારેય બાજુ બબે ઓરડા છે અને વચ્ચે સરસ મજાનો ચોક છે અને આ ચોકની વચ્ચે એક લીમડો છે. એ લીમડાનો પણ ઇતિહાસ જાણવા જેવો છે કે દાદા ખાચરના પિતાશ્રી પૂજ્ય એભલ ખાચર અને દાદા ખાચરના મામા માત્રો ધાધલ આ બંને એકવાર આ પ્રમાણે સોરઠની અંદર કામે જાય છે અને કામ કરીને પાછા ફરતા ઉમેજ ગામની અંદર લાખા આહિરની વાડીએ પાણી પીવા માટે રોકાય છે. વાડીની અંદર એક કૂવો હતો અને બાજુમાં કેટલાક ઝાડ હતા. ઝાડના છાંયે એક ખાટલો પડ્યો હતો. ત્યાં આગળ આ એભલ ખાચર અને માતલો ધાધર બેઠા છે. તે દરમિયાનમાં રામાનંદ સ્વામીના બે શિષ્યો વિઠલાનંદ અને બાલાનંદ, આમ તો બંને બાપ દીકરો હતા પણ બંનેએ દીક્ષા લઈ લીધેલી, અને તેઓ ફરતા ફરતા એ જ વાડીમાં એ કૂવા પાસે આવે છે. અને ત્યાં આગળ જ્યારે આવ્યા ત્યારે એ મોટો જે ઝાડ હતું ને એના નીચે એક નાનો એવો લીમડાનો છોડ જોયો. અને વિઠલાનંદ અને બાલાનંદ બંને આ પ્રમાણે પરસ્પર ચર્ચા કરી રહ્યા છે કે આ જે છોડ છે ને એ દૈવી છોડ છે. આ છોડ નીચે ભગવાન સાક્ષાત વિરાજમાન થશે. આવી બંને જણા વાત કરે છે અને એભલ બાપુ અને માત્ર ધાધલ આ વાતને સાંભળે છે. વિઠલાનંદ અને બાલાનંદ તો ત્યાંથી વાત કરીને નીકળી ગયા. એ વખતે એભલ બાપુએ લાખા આહિરને કહ્યું કે આ લીમડાનો જે નાનો છોડ છે એને હું લઈ જઈ શકું. આમ તો વળી ભગવાનની પ્રેરણા એ છોડ નીચે રણછોડ ભગવાન બેસવાના હશે એટલે એભલ બાપુને આવો વિચાર આપ્યો. બાકી તો ગામના ગામ ભાંગતા ચોરી કરતા ત્યારે કોઈને પૂછતા નહોતા. પણ અહીંયા આગળ પહેલી વાર એને પૂછે છે કે ભાઈ આ હું છોડ લઈ જાઉં. હવે ખેડૂત લોકોને તો ઉપર મોટો લીમડો હોય ને ઉનાળાના સમયમાં, અત્યારે લીંબોળી પાકે અને લીંબોળી નીચે ખરે એમાંથી તેવા સેંકડો છોડ ઉગતા હોય અને નાશ પામતા એની કંઈ એને ગણતરી હોય નહીં. એટલે એમણે કહ્યું કે ભાઈ લઈ જાઓ ને, આટલા છોડથી જો પત્તું હોય તો આપણે બીજું કંઈ કહેવું નહીં. એમણે હા પાડી અને સમૂળો મૂળ સહિત નાનો છોડ લાવી અને આ દાદાના દરબારની અંદર એટલે કે પોતાના દરબાર ગઢની અંદર રોપ્યો. ધીરે ધીરે એ છોડ મોટો થાય છે અને એ સામે સ્વામિનારાયણ ભગવાન ત્યાં આગળ આવે છે અને છોડ એટલે કે ફળ લીમડાના નીચે મહારાજે અનંત પ્રકારની લીલાઓ કરી છે.

મહારાજે દાદાના દરબારની અંદર આ છોડ નીચે, આ લીમતરુ નીચે અનેક પ્રકારની લીલાઓ કરી છે, કેટકેટલાય વચનામૃતો ઉદબોધ્યા છે અને ઘણી બધી દિવ્ય સ્મૃતિઓ આપેલી છે. હવે શ્રીજી મહારાજ દાદાના દરબારની અંદર લીમતરુ નીચે સભા ભરીને બેઠા હોય છે અને દાદા ખાચર મહારાજની આજુબાજુમાં રડતા ફરતા રમતા હોય. કોઈ વાર મહારાજ પોતાના સાથે આસન ઉપર પણ બેહારે, આગળ વાત કરીએ એમ ખોળામાં તો બેસારે, પરંતુ દાદો આ પ્રમાણે ફળિયાની અંદર રમતો હોય, મહારાજ એને સામે દિવ્ય દ્રષ્ટિ કરી અને એને દ્રષ્ટિદાન દિવ્ય સુખ આપી રહ્યા છે. દાદાની ઝીણી આંખો, દાદાના દરબારની અંદર જે કંઈ પ્રસંગો બને છે ને એ જોઈ રહી છે. હું તમે આપણે સૌ પણ જોઈએ છીએ, પરંતુ જોવા જોવામાં પણ બહુ ફરક હોય. આપણે જોયેલું હોય ને એ ભૂલી જઈએ છીએ, જે ભૂલવાનું છે ને એ યાદ રાખીએ છીએ અને જે યાદ રાખવાનું છે ઘણીવાર ભૂલી જઈએ છીએ. દાદા ખાચર જુએ છે, પરંતુ જે કંઈ જુએ છે ને એ પોતાના અંતરની અંદર સંગ્રહે છે. દાદાના દરબારની અંદર, મહારાજના સાનિધ્યની અંદર કેવી કેવી અદ્ભુત લીલાઓ બને છે, દાદો એનું અમૃત પાન કરી રહ્યા છે, પોતાની ઝીણી આંખોથી એ પી રહ્યા છે. અને દાદાના દરબારની અંદર, શ્રીજી મહારાજના સાનિધ્ય અંદર એ વહેલી સવારથી આખું એક જબરજસ્ત ભાવ જગત ઊભું થાય છે. વહેલી સવારનો પહોર થાય અને ભક્તોની આતુરતાનો અંત આવે દાદાના દરબારની અંદર. વહેલી સવારે 4-4:30 વાગે પરમહંસો ઘેલા નદીની આજુબાજુ જ્યાં જ્યાં જેના ઉતારા હોય ને ત્યાં ઉતર્યા હોય, વહેલી સવારે સ્નાન કરી અને દાદાના દરબારમાં આવે. કારણ

દાદાના દરબારની અંદર એટલા માટે આવે છે કે મુખડું જોયા વિના પાણી એ ન પીવું. બધાએ એવો નિયમ લીધો છે કે ભગવાનના દર્શન ન થાય ને તો પાણી પણ ન પીવું. આવા સૂર્યવંશી ટેકીલા ભક્તો છે અને મહારાજના દર્શન કરવા માટે રાત રહે પાછલી ચાર ઘટી કાતે વહેલી સવારે ચાર વાગે ઉઠી અને સૌ ભક્તો આ પ્રમાણે મહારાજના દર્શન કરવા માટે આવે અને મહારાજને આ પ્રમાણે વિનંતી કરે. મહારાજ પોતે હજી પહોંચ્યા હોય ને તો ભગવાનની જગાડે સૂતા ઉઠી રે સમરુ સહજાનંદ કે વેણલા ભલે વાર્યા રે, જાગો જીવન રે. હે મહારાજ, તમે જાગશો ને તો અનંત જીવોનું કલ્યાણ થશે એવી આર્તના દે ભક્તો પ્રાર્થના કરે અને મહારાજ પોતે આળસ મરડીને બેઠા થાય, ભક્તોને દર્શન દાન આપે. મૂળજી બ્રહ્મચારીએ મહારાજ માટે બધી જે પૂર્વ તૈયારી કરી રાખી હોય અને મખમલની પાટ બિછાવી અને બાજુમાં તાંબાગુંડીમાં જળ ભર્યું હોય અને આગલી રાત્રે સરસ મજાનું કોમળ એકદમ સોફ્ટ બ્રશ હોય ને એવું દાંતણની ટીપી અને પલાળી અને કૂણું કરીને તૈયાર રાખ્યું હોય, મહારાજ જેવા સવારે ઉઠી અને દાંતણ કરવા માટે આવે. મહારાજ દાંતણ કરતા હોય ને, અત્યારે જેમ બાપા વોકિંગ કરતા હોય ને આપણે દર્શન કરવા જઈએ છીએ ને, એવી રીતે મહારાજ દાંતણ કરતા ને ત્યારે એના દર્શન કરવા માટે આવતા. બાજો

દાતણ કરતા હરિને નિરખ્યા તે નાવે ભવ ફરવારે. આ રીતે મહારાજ દાતણ કરે ભક્તો, દાસ મળ્યા સહુ દર્શન કારણ જગને પાર ઉતરવારે. દાતણ કરતા હરિને નિરખ્યા તે નાવે ભવ ફરવા. આ રીતે મહારાજને દાતણ કરતા અંતરમાં તૃપ્તિનો અનુભવ કરે અને દાતણ મહારાજ કરી રહે. પછી શ્રીજી મહારાજ આ કાઠી દરબારોની જે લાડ લડાવી રહ્યા છે ને, આમ તો સૌરાષ્ટ્રની સૂકી ધરતી કહેવાય. આમ જુઓ તો ત્યાં કોઈ પણ પ્રકારનો રસ ન કહેવાય, પણ મહારાજે સૌરાષ્ટ્રની આ સૂકી ધરતીમાં નવે નવ રસનું પાન કરાવ્યું છે. સામાન્ય રીતે સંપ્રદાયની અંદર પુષ્પદોલોત્સવ બહુ ખણાય છે. ફૂલદોળનો જે ઉત્સવ છે ને, એ સંપ્રદાયમાં બહુ જ પ્રસિદ્ધ થયેલો છે, પ્રચલિત છે કે મહારાજે સંતો ભક્તોની સાથે ખૂબ રંગોત્સવ કર્યો છે. મહારાજે રંગોત્સવ કર્યો છે તો મહારાજે રાસોત્સવ પણ કર્યો છે. સંતો ભક્તોની સાથે રાસ પણ રમ્યા છે. મહારાજે સંતો ભક્તોને રસોત્સવ રસ પણ પીરસ્યો છે. તો રસોત્સવ, રાસોત્સવ, પુષ્પદોલોત્સવ, ફૂલદોલ ઉત્સવ અને શાકોત્સવ લોયાની અંદર ને ગઢડાની અંદર મહારાજે સ્વયં પોતે જ 18-18 મણ રીંગણાનો આ પ્રમાણે શાક કર્યો હોય અને 12-12 મણ ઘીથી એનો વઘાર કર્યો હોય તો ભક્તોને એવી રીતે શાકોત્સવ પણ જમાડ્યા છે. શરદોત્સવની અંદર રાસ પણ રમાડ્યા છે. આ બધા ઉત્સવો છે ને પ્રાસંગિક છે. ફૂલદોલ ઉત્સવ વર્ષમાં એક વાર આવે, શરદોત્સવ વર્ષમાં એક વાર આવે, રસોત્સવ વધારે કદાચ સિઝન પ્રમાણે વર્ષની અંદર એક સિઝન પ્રમાણે આવે. ચોમાસાના ચાતુર્માસની અંદર શેરડીનો રસ ન પીવાય એટલે કંઈ રસોત્સવ ન થઈ શકે. કેરીની સિઝન હોય ત્યારે રસોત્સવ કેરીનો રસ પાય, પણ એ બધા પણ પ્રાસંગિક છે. પણ દાદાના દરબારની અંદર એક ઉત્સવ નિત્ય થતો, નિયમિત થતો અને એ ઉત્સવ અનેરો હતો. એ ઉત્સવ સ્નાનોત્સવ. મહારાજ વહેલી સવારે સ્નાન કરવા જાય ને ત્યારે એકલા એકાકી કોઈ બાથરૂમમાં બેસીને સ્નાન નહોતા કરતા. સામાન્ય રીતે માણસ માત્રને સ્નાન કરવું એ એકાંત હોય તો વધારે અનુકૂળ આવે, પણ સ્વામિનારાયણ ભગવાને સ્નાન કરવા માટે ક્યારેય એકાંત જેવું નથી. મહારાજ પોતે સ્નાન કરવા જાય ને ત્યારે એક જબરજસ્ત મોટો માહોલ રચાતો, ઉત્સવ થતો. અને એ પણ મહારાજ વાજતે ગાજતે ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જાય, અને એકલા જાય નહીં પણ સાથે લીધો છે સર્વે સમાજ.

આવી રીતે આ ઉત્સવ દરરોજનો છે અને નિત્ય નિત્ય આવી રીતે મહારાજ ઉત્સવ કરે, સાથે જે ભક્તો હોય ને એની સાથે જળ ક્રીડા કરે, ડૂબકી દાવ રમે, અદ્ભુત લીલા થાય. ડૂબકી દાવની એક વાત આવી ત્યારે એક પ્રસંગ રમૂજી છે અને સ્મૃતિ કરવા જેવો છે. 1972માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સૌરઠની પંચતીર્થી કરવા માટે, જ્યાં આગળ સ્વામિનારાયણ ભગવાને સૌરઠમાં વિચરણ કર્યું છે, એ બધા ગામોની અંદર તીર્થધામોની અંદર બાપા પોતે 150 જેટલા સંતોને લઈને યાત્રા કરવા માટે નીકળેલા. ગણોદની અંદર સ્વામીશ્રી બપોરે 4 વાગે શૌચ વિધિ એટલે બહિર્ભૂમિ જવા માટે ગયા અને બહિર્ભૂમિ જઈને પછી સ્વામીશ્રી સ્નાન કરવા માટે આવ્યા. ગણોદ દરબારની પ્રસાદીની જે વાડી છે ત્યાં આગળ સ્વામીશ્રીને સ્નાન કરવાનું હતું. લગભગ 4x4ની અથવા કે 6x6ની નાની કુંડી હતી, પાણીનો નાનો હોજ. સ્વામીશ્રી એમાં સ્નાન કરવા માટે ઉતર્યા. એ વખતે જે મેં સંતો બધા સાથે હતા, કેટલાક યુવકો જે પછી સાધુ થવાના હતા એ બધા સાથે ફરતા હતા, સ્વામીશ્રીને નવરાવવા માટે ત્યાં આગળ આવ્યા. તો એ વખતે મુંબઈનો એક નાનો કિશોર સ્વામીશ્રીની સાથે ફરતો હતો, એમનું નામ હિતેશ પારેખ. સ્વામીશ્રી એને દ્રષ્ટિ કરી અને એને કહ્યું કે તું પણ મારી સાથે અંદર કુંડીમાં નાહવા માટે પડ. તો મુંબઈનો છોકરો સ્વામીશ્રી સાથે ફરે છે, ખૂબ ચબરાક ચાલાક અને એમ સ્વામીશ્રીના એક એક બોલને તત્પર ઝીલવા વાળો. સ્વામીશ્રી આમ ઈશારો કર્યો ને, કપડાં બદલવા માટે ન ગયો. ભગતજી મહારાજને જેમ સ્વામીએ કહ્યું 68 તીર્થ ક્યાં છે અને પહેર્યા કપડે એઠવાડની કુંડીમાં ખાબક્યા હતા ભગતજી મહારાજ, તો એવી રીતે હિતેશ પારેખે પહેરેલા કપડે કુંડીની અંદર ઝંપલાવ્યો અને સ્વામીશ્રી અને હિતેશ બે જણા સ્નાન કરે છે. સ્વામીશ્રીએ હિતેશને કહ્યું ચાલ આપણે ડૂબકી દાવ રમીએ, એટલે પાણીની અંદર આપણે ડૂબકી મારીએ. હિતેશ તો તરત તૈયાર થયો કે ચાલો. સ્વામીશ્રીએ ઉભેલા સાથે ઉભેલા સંતોને કહ્યું કે તમે ગણતરી કરજો, 1, 2, 3 એક જ લઈથી એવી રીતે ગણજો કોણ વધારે પાણીમાં રહે છે. સ્વામીએ અને હિતેશે સ્વામીશ્રી જ્યારે પાણીમાં આજી ડૂબકી મારે ને ત્યારે આમ નાક પકડી અને પછી ધીમે રહીને પાણીમાં ઉતરે, એટલે સ્વામીશ્રી તો પાણીમાં આમ ડૂબકી મારીને ઉતર્યા. સંતોએ ગણવાની શરૂઆત કરી. મુંબઈના છોકરા આવીને આમે જે લોકો ટેલિવિઝન જોતા ને હોશિયાર હોય એના કરતાં ચાલાક વધારે હોય, એટલે આ છોકરાએ શું કર્યું કે પાણીમાં ડૂબકી મારી અને 2-3 સેકન્ડ થઈને તે પાણીની બહાર આવી ગયો. અને સ્વામીશ્રી તો ઘણા સમય સુધી પાણીની અંદર રહ્યા અને જેવા સ્વામીશ્રી આમ પાણીમાંથી બહાર આવતા ને ત્યારે એને ફરી આમ ડૂબકી મારીને પાણીની અંદર બેસી ગયો. સ્વામીશ્રી પાણીમાંથી બહાર આવ્યા, સંતો તો 1, 2, 3, 4 એવી રીતે 70, 71, 72 એવી રીતે ગણતરી કરતા હતા અને સ્વામીશ્રીએ જોયું આ તો મારા કરતાં વધારે પાણીમાં સમય રહ્યો. પણ મોટા પુરુષ છે ને એ નિર્દંભ છે, નિર્મળ છે, એના અંતરની અંદર દંભ કપટ છલ એવું કશું જ નથી. એટલે એમણે તો માની લીધું કે મુંબઈનો છોકરો છે, સ્વિમિંગ પુલમાં જતો હોય, પ્રેક્ટિસ હોય અને વધારે સમય રહેતો હશે. પછી જેવો એ બહારે નીકળ્યો ને એટલે બીજા બધા છે ને આમ થોડાક પહેલાંથી આમ મને મોઢા પર હસતા હતા. સ્વામીશ્રી એ હસવાને કારણે નહીં પણ ભોળા ભાવે અથવા તો અંતર્યામી કહેવાય ને, મોટા પુરુષ છે ને એ અંતર્યામી છે, એમની આગળ કોઈ આપણું કુળ કપટ કશું ચાલતું નથી. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે અંતર

ભગવાન અંતર્યામી છે, એને આગળ કશું ચાલે નહીં. સ્વામીશ્રીએ નિર્દંભ ભાવે પેલાને કહ્યું, ચાલ આપણે બીજી વાર ડૂબકી મારીએ, આને તો કદાચ 100 વાર મારવાની થાય તો શું વાંધો છે. તરત હા પાડી, ચાલો. સ્વામીશ્રી આમ તૈયારી કરી અને ડાબે હાથે કરી અને એનો હાથ પકડ્યો, એને સાથે લીધો. હવે તો શું કરે, એટલે થોડી વાર થઈને એને તો ગુંગળામણ થવા લાગી. અને સ્વામીશ્રી તો પહેલેથી એક અચ્છા તરવૈયા છે, અને સ્વામીશ્રીને જળ ક્રીડા તો અત્યંત પ્રિય છે. એટલે પેલો તો એકદમ આમ ગુંગળાવા લાગ્યો, થોડી વાર સ્વામીશ્રીએ હાથ પકડી રાખ્યો, એમ ખ્યાલ આવી ગયો કે ભાઈ આની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. સ્વામીશ્રી હાથ છોડી દીધો, ઉપર આવી ગયો. સ્વામીશ્રી તો ઘણો સમય સુધી પાણીમાં રહ્યા અને પછી બહારે આવ્યા. બહારે આવ્યા એટલે સ્વામીશ્રીએ પૂછ્યું કે કેમ તું ન રહ્યો, તો કે મને તો બહુ ગુંગળામણ થતી. સ્વામીશ્રી બહુ સરસ વાત કરી, સ્વામીશ્રી કે ભગવાનને યાદ કરીને પાણીમાં રહીએ ને તો ગુંગળામણ ન થાય. જો એમનું નાહવું ખાવું ગાવું જે કંઈ છે ને એ ભગવાનની સ્મૃતિએ સહિત છે. બાકી પાણીમાં ડૂબકી મારતા તો આપણને લાગે કે ભગવાનની સ્મૃતિએ સહિત પાણીમાં ડૂબકી મારતા હશે, પણ સ્વામીશ્રી કે ભગવાનની સ્મૃતિએ સહિત જો પાણીમાં ડૂબકી મારીએ ને તો આપણને ગુંગળામણ ન થાય. તો મહારાજ પણ આ રીતે કાઠી દરબારોની સાથે ડૂબકી દાવરમે જળ ક્રીડા કરે છે અને અનંત પ્રકારની આવી રીતે લીલાઓ કરી અને ભક્તોને સુખ આપે છે. દાદા ખાચરને પણ મહારાજ આવી રીતે દરરોજ પોતાની સાથે સ્નાન કરાવે, આમ લોટો ભરીને મહારાજ દાદાના ઉપર પાણીનો અભિષેક કરે. આપણે નીલકંઠ ભરણીનો અભિષેક કરીએ છીએ ને એવી રીતે મહારાજના પવિત્ર હાથે દરરોજ દાદાના શરીર ઉપર મહારાજના હાથે આવી રીતે પાણીનો અભિષેક થાય. દાદો ધન્યતા અનુભવે છે. મહારાજ ખેલા નદીમાં સ્નાન કરીને પાછા ફરે ને ત્યારે ઘોડી પર દાદાને આગળ બેસાડે અને મહારાજ ખોડલા ખેલવતા ખેલવતા આ પ્રમાણે દાદાના દરબારમાં વાલો ખોડલા ખેલાવે, ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ, મારું ચિતડું હરે છે સુખ ધામ રે આખલડીની અણીએ. આવી રીતે મહારાજ દરરોજ દાદા ખાચરને આવી રીતે સુખ આપે છે અને એ રીતે એમનું પોષણ કરી રહ્યા છે. ધીમે ધીમે દાદા ખાચર મોટા થાય છે, હવે એમને અક્ષર જ્ઞાન આપવાનું છે. એ અક્ષર જ્ઞાન આપવા માટે મહારાજે આ રીતે સુરેન્દ્રનગરના બે જે પંડિતો હતા જાદવજી, એમને બોલાવીને કહેલું કે તમારે દરરોજ દાદા ખાચરને આ રીતે ભણાવવાના છે. અને એક સુરતના કાયસ્થ હતા, એમને મહારાજે કહ્યું કે તમારા દાદા ખાચરને બીજી બધી વિદ્યાઓ શીખવાડવાની છે. રાજકુમાર છે ને દાદા ખાચર, નાનું પણ રજવાડું છે અને રાજકુમારોની રીત રસમ એની રહેણી કેણી એ બધી સામાન્ય લોકો કરતાં થોડી જુદી હોય, તો એ રીતે દાદાને રાજવિદ્યા શીખવાની સ્વયં જવાબદારી મહારાજે સ્વયં પોતે લીધી. એટલે કે એને પટ્ટા ખેલવાનો હોય, અત્યારે જેમ કરાટે છે ને એવી રીતે જૂના જમાનાની અંદર રાજકુમારોને પટ્ટાબાજી ખેલવામાં, હાથમાં એક સૂતરનો પટ્ટો હોય અને પટ્ટો એવી આમ ચાલાકીથી ચલાવે ને તો કોઈ એની નજીક આવી ન શકે, એટલે ફિઝિકલી શારીરિક રીતે કોઈ નુકસાન પહોંચાડી ન શકે. તો એ રીતે પટ્ટાબાજી, તલવારબાજી, બંદૂકના બાર કરવા, ઘોડા ખેલવવા એ બધી પણ એક કળા હોય છે. તો આવી બધી જુદી જુદી પ્રકારની જે વિદ્યાઓ છે એ આ પ્રમાણે 2-3 જણા મહારાજ પોતે અને આ સુરેન્દ્રનગરના જે જાદવજી અને સુરતના કાયસ્થ પિતાંબર આ બધા જ દાદા ખાચરને આવી રીતે શીખવી રહ્યા છે. અને આ દરેકની અંદર મહારાજનું ડાયરેક્શન તો ખરું જ, મહારાજ પોતે જ એની અંદર કાંઈ ક્ષતિ ખામી દેખાય તો આ પ્રમાણે સૂચન કરે અને એ રીતે દાદાને આ પ્રમાણે મહારાજ સુખ આપે છે. એમ કરતાં કરતાં દાદાની ઉંમર 12 વર્ષની થાય છે અને દાદા ખાચરના પિતા શ્રી અભલ ખાચર એ પોતે બીમાર પડે છે. અને અગાઉ પણ ઘણી વાર એવી રીતે નાની મોટી બીમારી આવી હોય છે, પણ આ વખતની જે બીમારી છે ને એ દીર્ઘ બીમારી છે, લાંબી બીમારી છે અને ઘણા સમય સુધી સાજા થતા નથી. મહારાજ એકવાર વિચરણમાં જાય છે અને એટલે મહારાજ વિચરણ ટૂંકાવી અને દાદાના દરબારની અંદર આવે છે. જ્યારે મહારાજ દાદાના દરબારમાં આવે છે અને જોયું કે અભલ બાપુ તો આ પ્રમાણે ખૂબ ગંભીર બીમારી ગ્રહણ કરીને સૂતા છે, અને મહારાજ જેવા દાદાના દરબાર અભલ બાપુની રૂમમાં જાય છે, ઓરડામાં જાય છે. મહારાજે જોયું કે બાપુ હવે લાંબો સમય દેહ રાખશે નહીં, અને કુટુંબીજનોને પણ મહારાજે જે રીતે અભલ બાપુને જોયા તપાસ્યા એનાથી ખાતરી થઈ કે હવે અભલ બાપુ વધારે સમય રાખશે નહીં. એટલે કુટુંબીજનોએ મહારાજને સામે જોઈ પ્રાર્થના કરી કે મહારાજ કંઈક કૃપા કરો,
મહારાજે એ બધાની પ્રાર્થના સાંભળી પણ કહ્યું કે હવે તો એભલ બાપુએ એમનું જે કર્તવ્ય છે એ પૂરું થાય છે અને આ પ્રમાણે હવે તેઓ ધામમાં સીધા આવશે. આવી જ્યારે મહારાજ વાત કરે છે ત્યારે કુટુંબીજનોને બધાને થોડો આઘાત લાગે છે, પરંતુ એભલ બાપુ કરતાં પણ વધારે છત્રસાયા મહારાજની જ હતી. મહારાજ અત્યારે અહીંયા પધારી ગયા છે અને મહારાજની મરજી વિના કાંઈ થતું નથી એવી દરેકને પ્રતીતિ હતી. એટલે બધા જ કહે છે કે મહારાજ જેવી આપની મરજી. એ સમયે શ્રીજી મહારાજ એભલ બાપુને કહે છે કે બાપુ, તમારે કંઈ ભલામણ કરવી છે? એભલ બાપુ છેલ્લા ઘણા સમયથી બીમાર અને અશક્ત હોવાને કારણે પથારીમાં બેઠા પણ થઈ શકતા નથી, પરંતુ જેવું મહારાજે કહ્યું ને કે બાપુ તમારે કંઈ ભલામણ કરવી છે, દાદા અંગે કંઈ કહેવું છે, એ

સમયે હેફળ બાપુ ધીરે રહીને બેઠા થાય છે અને આ બાજુ મહારાજ બેઠેલા છે, બાજુમાં 11 વર્ષના નાના દાદા ખચર ઉભેલા છે. હેફળ બાપુ ધીરે ધીરે પોતાનો હાથ લંબાવી અને દાદાનો હાથ પકડે છે. બધા કુટુંબીજનો વિચાર કરે છે કે હાથ મહારાજનો પકડવાનો હોય અને દાદાનો કેમ પકડે છે, પણ હેફળ બાપુએ દાદાનો હાથ પકડી અને ધીરે લઈ અને મહારાજના હાથમાં મૂક્યો અને પછી કહ્યું, મહારાજ બસ આ દાદાનું કાંડું હું તમારા હાથમાં સોંપું છું અને તમે એનું સદૈવ રક્ષણ કરજો અને એનો હાથ અને સાથ આ પ્રમાણે તમે હંમેશા સાથે રાખજો. આટલું કહી અને હેફળ બાપુ આંખ બંધ કરી દે છે અને મહારાજના ધામમાં પહોંચી જાય છે. કુટુંબની અંદર શોક વ્યાપી જાય છે. આજુબાજુમાંથી બધા દરબારો એમના તેરમા નિમિત્તે બધા ત્યાં આગળ પધારે છે. મહારાજ પણ આ બધાને હેફળ બાપુનો જે એમને અહીંયા લાવ્યા અને જે સેવા કરી હતી એ બધાની સ્મૃતિ કરી અને શોક દૂર કરે છે. એક એવો એ પ્રસંગ સાંભળવા મળે છે કે હેફળ બાપુએ જ્યારે દેહ છોડ્યો ને અને હજી એમનો અગ્નિ સંસ્કાર પણ થયો નથી, એ સમયે આજુબાજુથી બોટાદ વગેરેથી હમીર ખાચર ને બધા દરબારો અહીંયા આગળ દાદાના કારજ નિમિત્તે અહીંયા આગળ એટલે હેફળ બાપુના કારજ નિમિત્તે અહીંયા આગળ આવે છે. અને એ સમયે શ્રીજી મહારાજ પોતે હવે ત્યાંથી દરબારગઢમાંથી બહાર નીકળી રહ્યા છે. મહારાજ તો બહાર જરોજ જતા હોય, પણ આજે જે બહાર નીકળવું ને જુદા જુદા પ્રકારનું હતું. એટલે જીવુબા લાડુબા વગેરે મહારાજને પૂછે છે કે મહારાજ અત્યારે આ કઈ બાજુ? મહારાજ કહે છે કે અમને લાવવા વાળા તો હવે સીધાવી ગયા અને હવે અમારે અહીંયા રહીને શું કામ, અને હવે અમે કોને ત્યાં રહીએ? જે વ્યક્તિ પોતાના દરબારને રહીએ જ્યાં અમારો પોતાનો મઠ મંદિર કે કંઈક આશ્રમ જેવું હોય. એટલે બધા વિચાર કરે છે કે મહારાજ આ દરબાર જ તમારો છે, અમે તમારા છીએ અને આપ અહીંયા જ આપણે રહેવાનું છે. મહારાજ કહે એ તો બધી વાતો કહેવાય, પણ અમારે અહીંયા રહેવું હોય તો એની ખાતરી શું? કાલે સવારે કોઈ મોટું થાય અને પછી અમે અગર અહીંયા રહેતા અને પછી અમને અહીંયાથી હાકી કાઢે દૂર કરે તો? આવા શબ્દો સાંભળીને કુટુંબીજનોને આઘાત લાગે છે કે મહારાજ આવું તો બને જ નહીં. તો બને નહીં એ તો વાત છે ને, પણ બને તો કંઈ નવાઈ ન કહેવાય. તો શું કરીએ? મહારાજ કહે છે કે તમે અમને તાંબાના પત્રો પર લેખ લખી આપો કે યાવત ચંદ્ર દીવા કરો અમે આજે તમારો આ સમગ્ર અમારો દરબાર છે ને એ તમને લખી આપીએ છીએ. અને એવા સમયની અંદર આ પ્રમાણે સમગ્ર કુટુંબીજનો તાંબાના પત્રો ઉપર લેખ લખીને આપે છે કે મહારાજ આમાંથી પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી આ જે સમગ્ર દરબાર છે એ તમારો છે અને અમારા વંશ વારસાગત આમાંથી કોઈ મિલકત ક્યારેય કોઈની નહીં થઈ શકે, આવો લેખ લખી આપે છે. દાદાનું એટલે હેફળ બાપુનું તેરબું થાય છે અને ત્યાર પછી મહારાજ પોતે જ હવે દાદા ખાચરની હેફળ ખાચરના ગયા પછી દાદા હેફળ ખાચરના નાના ભાઈ જે જીવા ખાચર હતા ને એમને મનની અંદર થોડોક પાવર વધારે આવ્યો. આમય પોતે જ નાના હોવા છતાં પણ કાર હેફળ ખાચરને જે રીતે શું કહેવાય એનો દેહ ગયો પછી એને ચિત્તામાં બાળ્યા ને એ તો ચિત્તામાં બળી ગયા, પણ ત્યાર પછી જીવા ખાચર છે ને એ હવે ચિંતામાં બળી રહ્યા છે. કારણ કે દાદા ખાચરનું મહારાજ વધારે ને વધારે રાખે છે, દાદાને વધારે ને વધારે બોલાવે છે, દાદાના દરબારમાં મહારાજ વધારે ને વધારે રહે છે, એટલે આ બધું જીવા ખાચરને બહુ ગમતું નથી. એટલે જીવા ખાચરના મનની અંદર આ પ્રમાણે થોડી ઈર્ષા આવે છે અને એ રીતે એના દીવાન બાલ ગંગાધર શાસ્ત્રી એ પોતે ગઢડાની અંદર આવે છે. બાલ ગંગાધર શાસ્ત્રી ગઢડાની અંદર આવે છે અને મોટી ડેલી એટલે કે જીવા ખાચરના દરબારની અંદર એનો ઉતારો થાય છે. જીવા ખાચર આમેય હેફળ બાપુના ગયા પછી દાદાના વિરોધની અંદર નાની મોટી વાતો કરતા હોય છે. અહીંયા આગળ બાલ ગંગાધર શાસ્ત્રી જ્યારે એમને ત્યાં ઉતર્યા ત્યારે બધાએ મહારાજે જાણ્યું કે આ દીવાન એમને ત્યાં ઉતર્યા છે સારું નહીં, એટલે દાદા ખાચરને બાલ ગંગાધર શાસ્ત્રીને બોલાવવા માટે મોકલે છે. અને મહારાજે કહ્યું કે તમે જઈને એને સ્વાગત કરજો ને આપણા દરબારની અંદર પણ આપણે સ્વાગત કરવું છે એટલા માટે તમે બોલાવી લાવો. બાલ ગંગાધર શાસ્ત્રીને દાદા ખાચર બોલી તો પોતે સારા જ હતા અને એ વખતે બીજા બધા પણ જે આ વલા શું કહેવાય દીવાનો દરબારો હોય ને રાજકારભાર તો સારા હતા, પણ દીવાન જે બધા હતા ને દીવાનજી એ જ બધા મહારાજ પ્રત્યે દ્વેષીઓ હતા. પછી કચ્છ ભુજના દીવાન હોય કે પછી જૂનાગઢના હોય આ બધાને જ મહારાજ પ્રત્યે આ પ્રમાણે ઓછે વત્તે અંશે કોઈ પણ કારણસર બ્રાહ્મણ હોવા

નાતે કે ગમે તે રીતે, પણ મહારાજ પ્રત્યે એને થોડોક દ્વેષ રહેતો હતો. બાલ ગંગાધર શાસ્ત્રીને પણ એવું થોડુંક હતું. એટલે સ્વામિનારાયણ ભગવાન છે ને એવી વાત ન કરવી, એવું આ પ્રમાણે હરજી ઠક્કર ને લાધા ઠક્કર વગેરે દાદા ખાચરને શીખવાડેલું કે બીજી જનરલ બધી વાતો કરજો, પણ સ્વામિનારાયણ ભગવાન છે એવી વાત કરતા નહીં, કારણ કે શાસ્ત્રી છે, ભણેલા છે અને એને આ પ્રતીતિ આવશે નહીં. પણ દાદા ખાચરે તો એ જ બધી વાત કરી. પણ દાદા ખાચરની કહેવાની રીત અને આ પ્રમાણે એનું જે વર્તન હતું ને એ જોઈને બાલ ગંગાધર શાસ્ત્રીને ઘણો ગુણ આવે છે. મહારાજના દર્શન કરીને ખૂબ શાંતિ થાય છે અને ત્યાર પછી આ પ્રમાણે તેઓ ભાવનગર જાય છે, એના કામ માટે આવ્યા થાય. ભાવનગરનું કામ કરી અને પાછા વડોદરા જાય છે. આ પ્રમાણે બાલ ગંગાધર શાસ્ત્રીની આવી સરસ આગતા સ્વાગતા થઈ અને તેઓ તો ગુણ લઈને જાય છે. ત્યાર પછી એવું બને છે કે થોડાક સમય પછી દાદા ખાચરને મંદવાડ આવે છે અને અચાનક એવી બીમારી આવી. એ વખતે તો આવા કોઈ ઔષધો કે દવા કે ડૉક્ટર કે દવાખાના તો ત્યાં હતા નહીં અને એ રોગ કોઈ રીતે પકડાતો નથી અને જોત જોતામાં એવું લાગે છે કે દાદા ખાચરનું શરીર પણ હવે નહીં રહે. એ સમયે મહારાજ જીવા ખાચરને બોલાવે છે અને કહે છે કે દાદા ખાચરનું શરીર હવે ટકે એવું લાગતું નથી, તો તમે એવું કરો કે દાદાના વારસદાર તરીકે કંઈક વસયતનામું એમના ભાગની અંદર જેટલી કંઈ જમીન કે ગામ છે એ બધા એની ઉપર તમે સહી કરી આપો, આટલા ગામ તમારા છે અને આટલા એમના છે. એ વખતે જીવા ખાચર મહારાજની સમક્ષ એવું બોલે છે કે દાદા જીવતો હોય ત્યાં સુધી હું વસયતનામું ન લખી આપું. આનો અર્થ શું થાય કે દાદો મરી જાય ને તો હું લખી આપું. અને મહારાજ આ ભાવને પામતા સમજતા હતા એટલે મહારાજ એ વખતે કહે છે કે હું દાદાને મરવા નહીં દઉં. આ પ્રમાણે જીવા ખાચરની સામે જુએ છે અને મીઠી દ્રષ્ટિએ દાદા ખાચરની સામે જુએ છે અને જેમ સાપ કાંચળે ઉતારે ને એવી રીતે દાદાનો તાવ ઉતરી ગયો અને દાદા એ ગામની અંદર દાદા ખાચરની ખૂબ મહારાજે ભગુજીને રક્ષા માટે મોકલેલા, તો પણ આ જેઠો ને મેરામણ ગોવાળિયા મોટા ભાગનો પાક આ જીવા ખાચર પહેલા તમને પકડી લેવાના છે. એટલે તમે જો અહીંયા રહેશો ને હશો ને તો તમને પકડવા નિમિત્તે અહીંયા આવશે અને ગામની અંદર પણ ધીંગાણા થશે અને ઘણું ખરાબ ખોટું થશે. માટે જો તમે ખરેખર મને પૂછતા હો તો મારી તો સલાહ છે કે તમે હમણાં હમણાં ગઢડામાંથી નીકળી જાઓ. મહારાજ કે એમ? તો કે હા. મહારાજ કે બોલાવો ગાડું. અને જીવા ખાચરને થયું કે હા, આ પાછું તો સવડું પડ્યું અને જોત જોતામાં ગાડું આવ્યું. મહારાજ એ રીતે ઉગામી જો અમે આવી જઈશું. અને મહારાજ દૂર જુદૂર જુદી આમ ગામડે ગાડામાં જતા જોયા એટલે જીવા ખાચરને થયું કે હાશ, હવે કંઈ વાંધો નહીં, સ્વામિનારાયણ ગઢડામાંથી ગયા. મહારાજે આ પ્રમાણે જીવા ખાચર પોતાના દરબારમાં ગયા ને એટલે અબાઉટ ટન ગાડું પાછું વાળ્યું અને ખેતરામાં થઈ આમ થઈ અને સીધું લીધું ત્યાં માંડવધારને રસ્તે. અને માંડવધાર જઈ હવારના જાડો હોય એના આધારે ગાડું આમ બેલેન્સમાં ઊભું રહે એને ઊંટડો કહેવાય. મહારાજે બળદ છોડીને ગાડું એવી રીતે આમ પછાડ્યું ઊંટ, પછી તો એ ભરવાડની જે પત્નીઓ ભરવાડણો એ ખોળો પાથરીને મહારાજને પગે લાગીને માફી માગીને કહ્યું કે મહારાજ હવે આજથી અમે કોઈ દિવસ તમારા ખેતરમાં પગ નહીં મૂકીએ અને એમ વતી માફી માગીએ છીએ, માટે અમને માફ કરો. અને મેરામણને જેઠો ગોવાળ્યો પણ આવીને મહારાજને માફી માગે છે. મહારાજ એને આશીર્વાદ આપે છે. પણ ત્યાં તો જેઠોને મેળશે. મહારાજ કે અમે તો કોઈ પરચો બતાવ્યો નથી, પણ અડધી હજામતે આ તો સારું ના લાગે, તો શરમ આવે. ત્યારે દાદા ખાચર કહે છે શરમ ત્યારે આવે જ્યારે મહારાજની આજ્ઞા ન પડે. એકવાર શિયાળાનો સમય છે અને સુખસ્વામી અને દાદાને પૂછ્યું, દાદા આ વળી નિસરે? આમ જુઓ તો કોઈ પ્રસંગને સમજી શકાય એવું નથી. ઉપર જોઈને મહારાજ એવું પૂછે કે આ વળી નિસરે? દાદા કે હા મહારાજ, ખરેખર નિસરે. અને દાદા ખાચર પળમાં વળી નીચરે, કહેતા કે એને તાપણું કરે. કેટલા ખાચર કે મહારાજ આને તે કઈ ઉતારો હતો હશે?

સૌ ઉજવવો છે. આમ તો આવો ઉત્સવ છે ને અત્યારે ક્યારેય ઉજવાતો નથી, અને મહારાજના સમયની અંદર પણ આવી રીતે મોટા પ્રમાણમાં આ એક જ વાર ઉત્સવ ઉજવાયેલો છે, એ ઉત્સવ છે કપિલાસઠનો. આવો ઉત્સવ સંપ્રદાયની અંદર આ દિવસનો કોઈ

દસમો વીસમો ભાગ ભગવાનને અર્પણ કરે ને અને બાકીનું પોતે રાખે, એમ એ સમયની અંદર એવું હતું કે દસમો વીસમો ભાગ એટલે કે રજવાડાએ નક્કી કરેલો ભાગ ખેડૂતે પોતાના ઘરે લઈ જવાય અને બાકીનો બધો, જાણ્યું કે આટલો બધો પાક પાક્યો. આવી જ્યારે વાત કરી જીવા ખાચરે એટલે કાચા કાનના આ વજેસિંહ બાપુએ, તો તરત જ પોલીસ અને બેરખ, આરબની બેરખને આ પ્રમાણે ગઢડા રવાના કરી અને દાદાના દર એટલે ખળાની અંદર જે અનાજ હતું ને એની આજુબાજુ ચોકી પહેરામાં પોલીસ અને આરબની બેરખ ગોઠવાઈ ગઈ. મહારાજે જાણ્યું કે આપણે તો કપિલા છઠનો ઉત્સવ કરવો છે અને દાદાને ત્યાંથી અનાજ આવવાનું તો બંધ થયું. પણ દાદા ખાચરના બે કારભારી હરજી ઠક્કર અને લાધા ઠક્કર હતા ને, બહુ ચતુર હોશિયાર હતા. જીવુબા લાડુબાને આજ્ઞા આપી કે તમે દરરોજ દરબારગઢની અંદર જેમ સંતો ભક્તોને જમાડો છો એવી રીતે પોલીસ અને આરબની બેરખને પણ નિત્ય સીધા સામાન મોકલી અને આ રીતે જમાડજો. આવું બધું કર્યું ને જમાડતા થયા, પોલીસ લોકો પણ મહારાજના દર્શન કરવા આવે, આરબની બેરખ પણ મહારાજના દર્શન કરવા આવે અને દાદા ખાચર કુટુંબીજનોબાનો પ્રેમ ભક્તિ ભાવ જોઈ અને આને લાગ્યું કે આ તો કોઈ દેવ છે કે દાનવ, આ તો કોઈ દૈવી પુરુષો છે અને અમે ખોટા પાપમાં પડ્યા. અમેથી કહ્યું કે તમારે ખળામાં તમારા ભાગનું અનાજ જેટલું ઉપાડવું એટલું લઈ લો, પણ રાજાના હુકમ વગર આ કુટુંબ તો એક દાણો પણ એમાંથી ન લે, એક કણ પણ સાથી લે. એમણે કહ્યું કે ના, અમારે તો જ્યારે આ રીતે બાપુનો હુકમ આવશે ત્યારે અમે લેશું, અમારે ખળાની કોઈ ઉતાવળ નથી. અહીંયા આગળ રહેલા હારબ વગેરે મૂંઝાય છે કે આપણે શા માટે ચોકી પહેરામાં આવ્યા છીએ, અને જ્યારે પોલીસનું આરબનું વર્તન આવું જોયું ને એટલે ફરી જીવા ખાચરને થયું કે આ લોકોને આણે કંઈક ભોળવી દીધા, સારું સારું જમાડીને પોતાના કરી દીધા છે, એટલે એમને જઈ અને કંઈક વધારે ભંબે દરબારોને બધા જે અહીંયા ઉત્સવ નિમિત્તે આવ્યા હતા ને એ બધાને એક દિવસ સભામાં કહ્યું કે હમણે આપણે થોડા દિવસ આ ઉત્સવ માટે અહીંયા રહી અને પછી અહીંયા આવેલા તમામને વરતાલ ઉત્સવમાં લઈ જવા છે, માટે કોઈ પણ કાઠી દરબારોએ અમને પૂછ્યા વગર ક્યાંય ગામત્રે જવું નહીં. જીવા ખાચરને ભાવનગર જવું હતું, મહારાજે તો આવી રીતે તમામ

રીતે ઉત્સવ તો ઉજવાઈ ગયો, પરંતુ અનાજ વગેરેની આવી મુશ્કેલી છે. એટલે બીજે દિવસે મહારાજ પોતે એવું નક્કી કરે છે કે ભાઈ જો આવી જ મુશ્કેલી હોય તો અમે બધા પણ આ પ્રમાણે આપણે તે બીજે વિચરણ માટે જઈએ, અને સંતો પણ વિચરણ માટે જાય. આ સમાચાર જ્યારે દાદા ખચર અને કુટુંબીજનો જાણે છે ત્યારે બહુ ઉદાસ થાય છે અને કહે છે કે મહારાજ અમે વેચાઈ જઈશું પણ તમને ઊની આંચ આવવા દેશું નહીં, આપ જો અમારા ત્યાંથી નીકળશો ને તો અમારા બે દુકાળ પડ્યા થશે, માટે આપ સુખેથી અહીંયા આગળ રહો. એ વખતે મુક્તાનંદ સ્વામી વગેરે કહે છે કે મહારાજ આવા પ્રસંગમાં આપણે ન રહેવાય, આપણે તો જવું જ જોઈએ, ભલે એ લોકો કહે પણ આપણે સૌ ચાલી નીકળીએ. ત્યારે મહારાજ કહે છે કે સ્વામી આપણે દાદાને છોડીને નહીં જઈ શકીએ. કેમ? એ વખતે મહારાજ કહે છે કે સ્વામી એક જંગલની અંદર એક ઘેઘૂર વડલો હતો, અને એ વડલાની અંદર જ્યારે જંગલની અંદર વડલા ઉપર કેટલા બધા પક્ષીઓ માળા બાંધીને રહેતા હતા, અને એકવાર એ જંગલને ચારેય તરફ આગ લાગે છે અને આગ ચારેય તરફથી ભડભડ ભડભડ બળતી બળતી વડલાથી નજીક આવે છે ને, ત્યારે વડલાને વાચા ફૂટે છે અને વડલો એના ઉપર બાંધેલા પક્ષીઓને માળા બાંધેલા પક્ષીઓને કહે છે. વડલો કહે છે વનરાયો સળગી મેલી દો જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખોવાળા. કે હે પંખીઓ તમે તમારા જૂના માળા સંબંધો છોડી અને તમે ઉડી જાઓ, કારણ કે મારે તો પાંખો નથી એટલે હું તો ઉડી ન શકું, પણ તમને ભગવાને પાંખ આપી છે તો તમે મારો સંબંધ આ મમત્વ માળા બધું છોડી અને જતા રહો. સંતો કે આમાં અમે કંઈ સમજ્યા નહીં. મહારાજે બીજી સાખી કહી.

दाह जले, डूंगर जले, जल उठे वनराई, हम जले तुम कहाँ जले। वर कहे छे के हूँ तो बळी जाओ पण तमे शा माटे बळो छो, कारण के हमरे पाखो नाही, अमने पाखो नथी, तमने तो पाखो आपी छे, उड़ी जाओ। मुक्तानंद स्वामी के महाराज आनो सिद्धांत शू? त्यारे महाराज कहे छे કે પંખીઓએ એવો જવાબ આપ્યો કે સાથે રમ્યા સાથે ભમ્યા, અમે અહીંયા જન્મ્યા ને અહીંયા મોટા થયા તો હવે તો અમે તમારી સાથે જ બળી જઈશું, પણ અમે અમને ભલે ભગવાને પાખો આપી પણ અમે અહીંથી દૂર થઈશું નહીં, એમ દાદાના દરબારની અંદર ભલે આવી ઉપાધિ હોય તો એના સુખમાં અને દુઃખમાં આપણે હંમેશા સાથે રહીશું। આવી જ્યારે મહારાજ વાત કરે છે, કુટુંબીજનોને આશ્વાસન મળે છે અને જીવા ખાચર ભાવનગર નરેશની પાસે જઈ અને આવી વાત કરે છે ને, પણ બને છે એવું કે ગંગાધર શાસ્ત્રી જે ગઢડાથી ભાવનગર ગયેલા ને, એણે વજેસિંહ બાપુને શ્રીજી મહારાજ અને દાદા ખાચરનો મહિમા સમજાવ્યો છે કે દાદાના દરબારની અંદર જે રહે છે ને તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન છે, એટલે વજેસિંહ બાપુએ પહેલી વાર જે વાત કરી હતી એનું હવે પરિવર્તન આવી ગયું છે। એટલે બીજી વાર જ્યારે જીવા ખાતી એટલે વજેસિંહ બાપુએ જીવા ખાચરને કહ્યું કે બાપુ તમે યાદવ જેવા અભાગ્યા કાં રહા, તમે તમારે સાથે તમારા દરને એને ટોપી બદલતા વાર ન લાગ્યા, એણે તરત જ પાટલી બદલી નાખી અને એણે વજેસિંહ બાપુને કહ્યું તો એમ કરો દાદાના ખળા અટકાવેલા છે ને તો એ ઉપાડ, અનાજ ઉપાડવા માટેનો રૂક્કો એટલે કે સિક્કો જે મારવાનો હોય ને તો ખવાસ છે ને, દાદા ખાચરને પણ ક્યારેય જીવા ખાચરનો અભાવ આવતો નથી। નવતમ લીલા

ક્યાં ગપ્પા છે? તમને ખેતીનું કામ સંભાળતા. સચ્ચિદાનંદ સ્વામીને શ્રીજી મહારાજ મોટા ભાઈ કહીને બોલાવતા હતા અને મોડીએ જ રહેતા હતા. કોઈ કોઈક વાર એવો કંઈક પ્રસંગ હોય, વિશિષ્ટ તહેવાર હોય, ત્યારે જ અહીંયા દરબારગઢમાં આવ્યા છે. સવારે 10:30 વાગ્યાનો સમય થયેલો છે. સચ્ચિદાનંદ સ્વામી દર્શન કરી

સચ્ચિદાનંદ સ્વામી જેમ ખેડૂત જમવા બેસે ને ઉપડક પગે, એટલે આમ થોડુંક જલ્દી જમીન જતું રહેવું હતું ને, એમ કે મારું ભાત તો ત્યાં આવશે ત્યારે હું નિરાતે જમીશ મહારાજ.

કઈ કરતું, થોડુંક જે કઈ આપ્યું એટલું જમ્યું. દાદાના દરબારમાં રહેતા છતાં દાદાનું ઘડતર મહારાજે એવું કર્યું હતું ને કે આ સંતોની વિશે ક્યારે પણ એવું કહેવાય. હજો કે અત્યારે એવી વાયકા સાચી પડતી નથી.

જયારે વરસાદ વરસતો હોય ને ત્યારે ગામડા ગામની અંદર જે નાના નળિયા હોય ને અને ઉપરથી આમ પાણી તો પડે ટપ નીચે પડે એને ચૂવા થયેલા કહેવાય. તો એવી રીતે વરસાદની આ હેલી જામેલી છે. ઘેલા નદીની અંદર પણ જબરજસ્ત પૂર આવેલું છે. ઘેર થઈ અને મહારાજે કહ્યું કે આ તો પાણી તો જલીય ધીરે કરતા ઉપર આવે છે. તો ભક્તો સંતોએ કહ્યું કે મહારાજ એટલે જ અમે કહીએ છીએ કે વરસાદ બંધ થાય એવી કૃપા કરો. પૂર્વ બાજુના અને પશ્ચિમનારાયણ પ્લિન્થ 2 ફૂટ ઊંચી છે. અત્યારે પણ એ ઓરડા હજી મોજુદ છે. શિવજી મહારાજનો બધો જે સામાન છે ને ઉગમણા બહારના ઓરડામાં રહેતો. મહારાજ પોતે વધારે ઉગમણામાં સુરક્ષિત મૂકી દઈએ. મહારાજની આજ્ઞા થઈ. ભક્તો જાણતા હતા કે આ ખોટું થાય છે, કારણ કે ઉગમણા બહારના ઓરડા આટલા ઊંચા છે ત્યાંથી લઈ અને વાસુદેવ નારાયણના ઓરડા નીચા છે ત્યાં લઈ જવાનું. પણ મહારાજની આજ્ઞા થઈ, ભક્તોએ સામાન માથે લીધો. વરસતા વરસાદની અંદર અહીંયા અમે 8-8 દિવસથી વરસ એમાં ચાલુ વરસાદે સામાન કાઢી અને ઉતરાદા બહારના ઓરડામાં ગોઠવ્યો. વાસુદેવ નારાયણના ઓરડામાં છાલક આવી. મહારાજ જોયું કે આ તો ખોટું થયું. મહારાજે પોતાના કપાળો પર આમ હાથ કર્યો, અરે દાદા આ તો ભૂલ થઈ આપણી કે આ સામાન ચાલો પાછો ઉગમણા બારના ઓરડામાં લઈએ. વળી પાછા લબાચા બધા ઉપાડી અને એટલે મુક્તાનંદ સ્વામી સહેજ ઉતાવળા આકળા થઈ અને મહારાજને કહે, મહારાજ તમે આ શું મીંદડીના બચોળિયાની જેમ આમથી આમ. મુક્તાનંદ સ્વામી આ પ્રસંગ મેની વાતમાં નોંધ્યો છે. એટલું નહીં પણ સ્વામી કહે છે કે મહારાજ જ્યાં સુધી દાદાના દરબારમાં રહ્યા ને ત્યાં સુધીમાં 56 વાર આવી રીતે સામાનની હેરવણી ફેરવણી કરેલ છે. અહીંયાથી અહીંયા ને ત્યાંથી ત્યાં જ્યાં મન આવે ને ત્યાં આ પ્રમાણે ફેરવું છે. પરંતુ દાદા ખાચરે જેમ કોમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. મહારાજ જેમ કે ને આપ રીજો એમ રાજી એ કીર્તન તો અત્યારે બન્યા છે, પણ દાદા ખાચરના અંતરની અંદર આ પ્રકારે હંમેશા ભગવાનને રાજી કરવાની જ એક ભાવના હતી. એટલે મહારાજ એમની ગમે તેટલી કસોટી કરે, પરીક્ષા કરે, તો પણ દાદાનું મન મહારાજ સિવાય ક્યાંય જતું નહોતું. એવા જે દાદા ખાચર છે એની વાત વિશેષ પ્રસંગો આપણે આવતીકાલે વિશેષ જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી

0: તમે હવે પિતાના 12મા દિવસે આપણે જોઈએ છીએ કે પિતાનો પ્રેમ પણ માતાથી જુદો છે પણ જરાય ઓછો નથી. એટલા માટે દલપતરામ કવિએ જેમ માતાને દોહા બનાવ્યા છે એમ પિતાના પણ દોહા બનાવ્યા છે. એમાં પિતા માટે એક આગવું લક્ષણ નિરૂપતા પોતે કહે છે,
1: કદી કોટી કોટી સહી કષ્ટ કાયા

કે પિતાજી તમારો આ આભાર હું કેમ કરતા ભૂલું, કારણ કે આપે પણ મારા માટે ઘણા બધા કષ્ટ સહન કર્યા છે. આપે પણ મને છાતીમાં લઈ કરી છત્ર છાયા. પિતા માટેની જે આ પિતૃછાયાની વાત આપણે ગઈકાલે થોડી કરી, એમ સ્વામીશ્રીએ ડગલે ને પગલે હરિભક્તને કેવી રીતે આ પિતા તુલ્ય પ્રેમ આપ્યો છે. ગઈકાલે આપણે બે યુવકોની વાત સાંભળી, એક યુવતીની વાત સાંભળી. એ પહેલાં સત્સંગી નહોતા. એક કલકત્તાના એક સત્સંગી યુવકે એક અમદાવાદની છોકરી સાથે લવ મેરેજ કર્યા. પછી તો આ સત્સંગી યુવકના યોગે એને પણ સત્સંગનો રંગ લાગી ગયો અને એકદમ ચુસ્ત સત્સંગી બેન આપોતે થઈ ગયા. પણ જ્યારે આ છોકરીના ભાઈને ખબર પડી કે મારા બેન સાથે કોઈકે આવી રીતે લવ મેરેજ કર્યા છે, બે જણા ભાગી ગયા હતા પછી તો, એટલે એ વખતે છોકરીના ભાઈથી રહેવાયું નહીં અને એટલો બધો ગુસ્સો ચડ્યો કે આ વળી કોણ મારી બેનને આવી રીતે લઈ જનારા. એટલો બધો ગુસ્સો ચડ્યો એને થયું કે બસ આને મારી જ નાખું છું, મારે હવે આ છોકરાને મારી જ નાખું. એટલો બધો આમ રાત દિવસને આલોચ રહ્યા કરે. એનો ભાઈ છેટ કલકત્તા પહોંચ્યો, ખબર પડી કે બેન કલકત્તા પહોંચી, કે છોકરો ત્યાં કલકત્તાનો છે. કલકત્તા પહોંચ્યો અને ભગવાનનું કરવું એવું કે બાપા એ વખતે કલકત્તા જ હતા. આ છોકરાથી રહેવાયું એટલે સાંઈ આપણને મળે છે કે સાંઈ મારાથી રહેવાતું નથી, આ મારી બેનને આવી રીતે લઈ ગયો પૂછ્યા વગર, ઘરે કેવો પ્રસંગનો બન્યો નહીં, એકને એક મારી બેન અને આમ ધામધૂમથી અમારે લગ્ન કરાવતા અને આવું આખું થઈ ગયું, બધાના મનમાં આમ રહી જાય છે. મારાથી રાત દિવસ આનું જ એક વિચાર રહ્યા કરે છે, આને મારી જ ના કેવું પણ થાય છે. સાંઈ બાપા એને પ્રેમથી સમજાવ્યું કે જો તારી બેન રાજી છે ને, તારા મા બાપ પણ રાજી, તું શા માટે હવે મનમાં ક્લેશ રાખીશ, એને મારી નાખી દીધી કે તારી બેન જ દુઃખી થશે. એમ કહીને બાપે એકદમ વ્યવહારુ ત્યાં સમાધાન પેલા ભાઈને આપે છે. ભાઈ પછી માની જાય છે અને બેનને મળે છે પણ ખરા કે જો તું સુખી રહેતી હોય, તું રાજી છે તો મારે હવે વાંધો નથી. પણ ભગવાનનું કરવું એવું કે જે છોકરા સાથે આને લગ્ન થયા, પેલી છોકરીના બે છોકરા પણ થયા, પણ કોણ જાણે કેમ પેલા છોકરાને બીજે ક્યાંક છેડો અડી ગયો અને એટલો દ્રઢ છેડો થઈ ગયો પછી આ છોકરીને પછી છૂટા છેડા આપે છે. જે છોકરી સાથે પોતે લવ મેરેજ કરીને ભાગી ગયો હતો અને પેલો એનો ભાઈ એને મારા માટે આવેલો, એ જ છોકરો આ છોકરી સાથે હવે છૂટાછેડા કરે છે. જો આ જીવંત બીજી તમારી ફિલ્મો ચાલે છે, રિયલ લાઈફ. છોકરો તો પછી ત્યાંથી આ છોકરીને છૂટાછેડા આપીને ભાગી જાય છે, પણ પછી એને મોડો મોડો વિચાર આવે છે કે છોકરા તો છોકરી સાથે રહી ગયા, આ છોકરો ઇન ધ મીન ટાઈમ બીજી કોઈક છોકરી સાથે લગ્ન કરે છે, આ જે પેલો જે છેડો હતો એની સાથે જ લગ્ન કરે છે. હવે એને કોઈ સંતાન થતા નહોતા, હવે ભગવાનનું કરવું એવું એને કોઈ સંતાન થતા નહોતા, એટલે મોડો મોડો એને વિચાર જાગે છે કે આ પહેલી પત્ની થકી મને જે બે છોકરા થયા હતા એને હું લઈ લો. એટલે એ છોકરો આ છોકરી ઉપર કેસ કરે છે. એકચ્યુઅલી સત્સંગી તો આ છોકરો હતો, છોકરી તો પાછી સત્સંગી થઈ, છોકરી ઉપર કેસ કરે છે કે મને બે છોકરા પાછા આપી દે. આ છોકરી જાય ક્યાં, જ્યારથી પેલા એ ડિવોર્સ આપેલા ત્યારથી છોકરીને બિચારીને કોઈ નોકરી નહીં, બે છોકરા ઉછેરવાના, કલકત્તા જેવું નવું શહેર, જવું ક્યાં. એ ઘરે આવે પણ પછી પિતાજી પણ ના પાડતી હતી કે તું તારી રીતે ભાગી ગઈ, તારી તું તારી રીતે તું ફોડી લે, હું તારો પિતા નહીં, જવું ક્યાં. એ વખતે પિતૃછાયા કોણ પૂરી પાડે, છોકરીને એક જ આશરો રહ્યો, સાંઈ બાપા. બાપા કાર્યકર દ્વારા છોકરીને છોકરીએ પત્ર લખીશ બાપાને કે સ્વામી આવી પરિસ્થિતિ છે, છોકરો તો મને ભાગીને જતો રહ્યો છે, એને નવા લગ્ન પણ કરી નાખ્યા છે, હવે છોકરા માંગે છે, મારે કરવું શું, સમાધાન કરવું કે નહીં, અને પૈસાનું પણ કદાચ મને મળે. બાપા કે પૈસાનો મોહ રાખતી નહીં, છોકરા પણ આપણે આપવા નથી, આપણે મોટા કરશું. સ્વામીજી બોલ્યા આપણે મોટા કરશું. ત્યાર પછી પણ ના છોકરીના જીવનમાં જે પણ કંઈ નાના મોટા પ્રસંગ આવ્યા છે, પગલે ને ડગલે ને પગલે સ્વામીશ્રી એનો પક્ષ રાખી અને સમાધાન ડગલે ને પગલે કર્યું. એ વખતે એની માટે કોઈ જ નહીં, માતા પિતા નહીં, ભાઈ પણ નહીં, કારણ કે આવી રીતે ભાગે નીકળી હતી કોણ એને આશરો આપે પછી.
બે છોકરા મોટા કરવાના એકલી બાઈ આવા યુગમાં, મોઘવારીના યુગમાં સ્વામી બાપે બધું જ પૂરું પાડ્યું. અને કે સ્વામી સ્વામી જે બોલ્યા હતા ને કે આપણે છોકરા મોટા કરશું, એ વાક્યને યાદ રહી ગયું, જીવનમાં ઉતરી ગયું. સ્વામી બાપાએ આખો એનું જીવન સુકાન હાથમાં લઈ લીધું. સ્વામી બાપા આવી રીતે સ્ત્રીનો પણ પક્ષ રાખીને પિતૃછાયા પૂરી પાડી શકે છે. આ તો સ્ત્રીની વાત થઈ. બીજો જ આવો એક પ્રસંગ છે, જેને સ્વામીશ્રી માતાનો પક્ષ રાખે છે. 90 સાલનો પ્રસંગ છે. સ્વામીશ્રી આસ્ટન હતા. એ વખતે બે યુવકો સ્વામીશ્રી પાસે આવે છે અને બાપાને મળીને વાત કરે છે કે સ્વામી મારા મમ્મી છે એ ચુસ્ત તમારા સત્સંગી છે, પણ અમે વર્ષોથી જોઈએ છે અમારા પપ્પા છે એ વ્યસની છે અને દુરાચારી છે બધી રીતે પૂરા, દારૂ પી પીને આવે અને મમ્મીને મારે. અમે તો પહેલાં નાના હતા પણ હવે અમે મોટા થઈ ગયા છે, મમ્મી બિચારી શું કરે એકલી એકલી, એને ઘરમાં એક પણ પૈસો આપવાનો નહીં, બધો જ પૈસો એ દારૂમાં, હોર્સ રેસિંગમાં, જુગારમાં એ વેડફી નાખે. અમે તો પિતાનો પ્રેમ જોયો જ નથી, માતાએ પણ પતિનો પ્રેમ જોયો નથી. માતા બિચારી પૈસા કમાય અને અમને મોટા કર્યા છે, આવી પરિસ્થિતિ છે. હવે મમ્મી પૂછાય છે કે શું કરું. હવે એ વખતે બાપા જે છોકરાઓને જે બોધ આપે છે બહુ સુંદર બોધ છે. સ્વામી કહે છે કે ના, પાછું એવું બન્યું આટલી મોટી ઉંમર થઈ ગયા પછી છોકરા આટલા મોટા થઈ ગયા, એ વખતે પેલા ભાઈને સૂચે છે કે આપણે છૂટાછેડા લેવા છે, આટલી મોટી ઉંમરે બસ હવે છૂટાછેડા. એટલે બાએ પૂછાયું કે છૂટાછેડા લેવા કે શું કરું. બાપા કે સારું વાંધો નહીં, છૂટા થઈ જાઉં. સ્વામી બહુ જ પ્રેક્ટિકલ છે. આમ બાપા કાલે આપણે થોડુંક જોઈશું કે સ્વામી બાપા કેવી રીતે ગાઈડન્સ પણ આપે છે. બાપા જ્યારે લગ્ન થવાનું ત્યારે એમ કે જીવન બહાર આની સાથે નભાવવાનું છે, પણ જ્યારે આવે નાના મોટા પ્રસંગ આવે અને લાગે કે હવે ખરેખર બાજી બગડી ગઈ છે, તરત જ છૂટા થઈ જાઓ. આમ હાલત નથી, એકવાર પેલો સાંધો તૂટી ગયો

ગમે ગાંઠ થાય તો પેલું આંટી તો રહી જ જાય. સ્વામી કે છૂટા થઈ જ જાઓ, આમાં જ આપણું ભલું છે. પછી છોકરાઓને બાપા જે બોધ આપે છે, સ્વામી કહે છે તમે બંને હવે મોટા થયા છો, તો એને એટલે કે પિતાને મમ્મીને મારવા ના દેવું, તમારે વચ્ચે પડવું. સ્વામી કહે છે તમે મોટા થઈ ગયા છો હવે, તો પિતાજી કદાચ મારવા આવે મમ્મીને, મારવા ના દેવું, તમારે વચ્ચે પડવું. પતિ તરફથી તમારી મમ્મીને સુખ નથી મળ્યું, દુઃખ વેઠીને તમને ઉછેર્યા ભણાવ્યા, તો હવે તમારી ફરજ છે કે મધરને શાંતિ આપવી. અમે એને અંધારમાં રાખીને કોઈ કામ ના કરવું, દરેક વસ્તુ એને જણાવવી, છોકરીઓ સાથે ખોટા લફરમાં ના પડવું, નોકરી કરી મધરને જાળવજો. એક ઘરનો ધણી હોય અને જે આખી આમ ઘરનું જે સંભાળે, છોકરાને પણ બોધ આપે છે અને છોકરાને પણ કહે છે મમ્મીને મધરને તમે જાળવજો. જેમ મધર હવે તમારા પિતા થઈ ગયા, મધર હવે ડબલ લોડ ભજવશે, એને પૂછી પૂછીને કરું, અંધારામાં ના રાખું એમ રાખું કંઈ, અને છોકરીને ખોટા લફરામાં ના પડું તમારે, કારણ કે તમારી મમ્મીને સાચવવાની છે. તમારે નોકરી કરવી અને હવે મમ્મીને તમારે સાચવજો, એમને બધું જ તમારી સંભાળ, એ તમારી ફરજ બની રહે છે કે મમ્મીની પણ સંભાળ તમારે હવે લેવી. આ જે અમુક જે શહીદ જે છે ને પ્રેમના, સંભાળના, એ બહુ જુદા પ્રકારના હોય છે, એ સમજાતું નથી. હવે આમાં પિતૃત્વ પણ આવી જાય છે, પતિત્વ પણ આવી જાય છે, જાત જાતનું બધું આવી જાય છે. પણ એક ઘરનો કોઈક ધણી હોય અને કેવી રીતે પોતાનું આખું કુટુંબ સાચવે, એમ સ્વામીશ્રી સાચવતા હોય છે. સ્વામીશ્રીની એક બહુ ખાસિયત છે, સ્વામીની પાસે આપણે આવીએ ને ત્યારે આપણે હંમેશા એક આમ કોઈ પણ દુઃખી માણસ સ્વામી પાસે આવે અને જ્યારે જાય ને આમ અંતરમાં ખૂબ બળ લઈને જાય છે. ગમે તેવો મૂંઝાયેલો હોય ને, આખું જ્યારે આમ આભ ફાટી પડ્યું હોય, આપણે ક્યાં થીગડા માળવા જવું, પણ સ્વામી પાસે આવે લાગે ના કોઈક મારું છે. આજે કુટુંબમાં પણ બાળકોને કંઈ બહુ વિશેષ જરૂર નથી પડતી, મારું કોઈક છે, મને કોઈક સપોર્ટ આપે, પીઠબળ, બેકિંગ, એની જ એની જરૂર હોય છે. 2 વર્ષ પહેલાં આ પ્રસંગો કહેતો હતો એક સ્થાનમાં, અને એક વખતે હું રાત્રે વાંચતો હતો, તૈયારી કરતો હતો, લગભગ 12:30-1 વાગી ગયો હતો, અને એ વખતે રૂમમાં વાંચતો હતો, એ વખતે કોઈક યુવાન આવ્યો, બાણું ખખડાયો, એ સ્વામી મારે વાત કરવી છે. કે આ 12:30 વાગ્યા પણ હવે, તે કે ના સ્વામી મારે અત્યારે જ વાત કરવી પડશે. મને કે આવો ચાલ તારે હવે. આમ તો 15મીમાં બધા સાથે આવતો હતો છોકરો, એટલે આપણે લાગે કે બહુ સુખી કુટુંબનો છે ને, બહુ વ્યવસ્થિત છે, અને હતો બહુ સ્માર્ટ, હોશિયાર પણ ખરો. એ ત્યાં છોકરો બેસે છે, 1.25 કલાક સુધી રડે છે, બસ એને રડવું જ હતું. અને રડવામાં એક જ એની વાત હતી કે સ્વામી મારે બીજું કશું નથી જોતું ઘરમાંથી, મને નથી બાઇક જોતી, મને નથી કંઈ કમ્પ્યુટર જોતું, હું સુખી છું, હું સંતોષી છું, પણ મારા પિતા પાસે એક જ વસ્તુ માંગતો હતો કે હું જ્યારે કંઈક કોલેજમાંથી આવું, મને કંઈક મેડલ મળે, મને કંઈક મને સિદ્ધિ મારી કંઈક થાય, મારે કંઈક સારા માર્ક્સ આવે, અથવા મારે કંઈક બીજું કંઈક આગળ વધવું હોય, મને આમ કંઈક સપોર્ટ કરે. બસ કે મારા પિતાજીએ મને ક્યારેય પૂછ્યું નથી, બેટા તું શું ભણે છે, કેવું ભણે છે, શું ચાલે છે, તને ફાવે છે ને, કંઈક પ્રશ્ન તો કહેજે. એટલું જ કહેવાનું હતું, કંઈક જરૂર હોય તો કહેજે, અમે છે તારા માટે. એટલું જ જરૂર હોય છે કે મારા પિતા પાસે મારા ઘર અમે સુખી છે, પૈસા ટકે, મારી બીજું કંઈ જરૂર નથી, પણ જે પીઠબળ કે મારી પાછળ કદાચ હું પડીશ, ગમે તે થશે તો મને કોઈક રોકનારા, મને કોઈક ઝીલનારા કોઈક છે, એ જે મોરલ સપોર્ટ આપણે જેને કહીએ છીએ, એ બહુ એક મોટી વસ્તુ છે. એ પિતા પૂરું પાડે મોરલ સપોર્ટ. સ્વામીશ્રીએ પણ પ્રસંગે આવી રીતે સપોર્ટ કરીને એમ હૂફ આપી છે કે તમે સલામત છો, યુ આર સેફ, ડોન્ટ વરી. આ એક બહુ મોટી ભાવના છે, મને કોઈક ઝીલનાર છે. સંતો ઘણીવાર વાત કરે છે, સેન ફ્રાન્સિસ્કોનો એક પ્રસંગ છે, સેન ફ્રાન્સિસ્કોમાં જ્યારે ગોલ્ડન ગ્રેટ બ્રિજનું બાંધકામ થયું, બહુ જબરદસ્ત મોટો બ્રિજ, 1921માં એ અસ્થામાં જ્યારે બ્રિજનું બાંધકામ ચાલતું હતું, એ વખતે કહેવાતું હતું કે વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો, સૌથી મોટામાં મોટો સસ્પેન્શન બ્રિજ. આમ તો લંબાઈમાં તો 2-3 કિલોમીટર હશે, પણ ઊંચાઈમાં પણ બહુ જ ઊંચો હતો. હવે આજથી લગભગ 80 વર્ષ પહેલાંની વાત છે, એટલે જ્યારે બાંધકામ થઈ ગયું પછી તો સ્ટીલનો, આયર્નનો બ્રિજ અને ત્યાં દરિયાની હવા બધી, એટલે કાટ તો સજ્જ લાગી જાય,
એટલે પછી એન્જિનિયર કીધું એટલે થયું કે બાંધતા તો બાંધાઈ ગયું, પણ હવે એનું રસ્ટિંગ ના થાય એના માટે આપણે કંઈક પ્રિકોશન લેવા પડશે ને. તો પછી લોકો એક કોન્ટ્રાક્ટ સોંપ્યો એક કંપનીને કે તમારે હવે આ બ્રિજને તમારે રંગકામ તમારે કરવાનું, સ્પેશિયલ કોટિંગ, રસ્ટ ફ્રી કોટિંગ કરવાનું. આવડો મોટો બ્રિજ એટલે કંપની આખી એક ટુકડી ત્યાં આમ કામે લગાડી દીધી. પણ એટલો મોટો બ્રિજ ને કે એક બાજુ લોકો આમ એક છેડેથી શરૂ કરે રંગકામ તો 365 દિવસ એ આખો લોકો રંગકામ ચાલુ જ રહે. જ્યારે લોકો આમ એક રાઉન્ડ પૂરો પાડે કદાચ 1-1.5 વર્ષ જેવું થાય તો ફરી પાછું અહીંયા બીજી બાજુ કામ શરૂ થઈ જાય, એટલો મોટો બ્રિજ. ત્યારે તો એ વખતે કંઈ બધા સાધન પણ નહીં હોય, ટેકનોલોજી પણ એવી નહીં હોય, તો આવી રીતે લોકો મેન્યુઅલી બધું કામ કરતા હતા. પણ બને એવું કે આટલી ઊંચાઈ માણસ બધા કામ કરતા હતા અને નીચે આવો દરિયો અને બધા વાહનો પણ બધા યાનો પણ નીચેથી અંદર પસાર થાય એટલે માણસને આમ ગભરામણ થાય. અને જે માણસો તો અમુકવાર એ ગભરામણમાં ક્યારેક પડતા પણ ખરા, ક્યારેક કોઈનું માથું ફૂટે, કોઈનો હાથ ભાંગી જાય, એકબીજાને પછી તો ડૂબી પણ ગયા. અમેરિકાનો દેશ, વીમો તો તરત પાકે, ઇન્સ્યોરન્સ હોય એટલે પછી આ કંપનીના માથે તો એક મહિને $1,00,000 ને $2,00,000 ને $1,000,000 આ બધા કેસ આવવા માંડ્યા. લોકોને કાં તો નહીં પોસાય, આના માટે આપણે કંઈક પ્રિકોશન્સ લેવા પડશે. એટલે પછી લોકો વિચાર્યું કે હવે માણસો પડે છે એ લોકોને વાગીને એના માટે આપણે શું કરીએ. તો નીચે છે ને એ લોકો નાની સેફ્ટી નેટ કરી નાખી, ઝૂલ, કદાચ કોઈક પડે તો કંઈક વાગે નહીં એમાં ઝીલાઈ જાય. પણ પછી ભગવાનનું કરવું એવું બને છે કે જ્યારથી પેલી સેફ્ટી નેટ એ લોકો બાંધે છે ત્યાર પછી કોઈ પડતું જ નથી. કંપનીને થાય છે કે હવે એના માટે જેના માટે અમે ઝૂલ નાખી એનો તો કઈ અર્થ સર્યો નહીં કે ના ના કોઈ માણસ પડતું નથી, વાગ્યું તો નથી ને. પછી પૂછ્યું કેમ કોઈ પડતું નથી. હવે તપાસ કરતા ખબર પડી કે જે માણસો પડતા હતા એ કેમ પડતા હતા, પડશું કંઈક વાગશે તો પડશુંમાં પડતા હતા, ભયના લીધે પડતા હતા. પણ હવે બધા નિશ્ચિંત થઈ ગયા, નચિંત થઈ ગયા, પડશું ને તો પણ મારો જીન્નાર કોઈ જીન્નાર છે ને, મારો જીન્નાર કોઈક છે, મને નહીં પડવા દે, મને નહીં વાગવા દે, એ આખી જે ભાવના છે ને અંતરમાં જે હું ફરે સલામતી રહે. આજે બધાને એક પ્રતીતિ છે, ગમે તેવો પ્રશ્ન હશે આપણે બાપાને તરત પત્ર લખી શકશું, ફોન પણ કરી શકશું, ફેક્સ પણ કરી શકશું. કેટલાય પ્રસંગ હમણાં જ આજ યાત્રાને આપણે ખબર પડે છે, અમારા બેંગ્લોર હતા, સાંઈ બાપા પાસે ગમે એક હરિભક્તનો ફેક્સ ગયો. બેંગ્લોરમાં બહુ મોટી કંપનીમાં એ પોતે એનાલિસ્ટ તરીકે નોકરી કરતા હતા. હવે એમની કંપની તરફથી એક ઓફર આવી કે તમને દિલ્હી તમને શિફ્ટ કરીએ, પગાર પણ સારો, ત્યાંનું ઘર, મેડિકલ ઇન્સ્યોરન્સ, છોકરાઓને ભણાવવાની ફી બધું જ વ્યવસ્થિત. પણ આમ તો મૂળ ગુજરાતના, વર્ષોથી હવે ત્યાં બેંગ્લોરમાં સેટ થયેલા, છોકરાઓ પણ નાના, અને દિલ્હી એવા નવા દેશમાં સાવ જવું એટલે આમ સહેજ ખચકાટ રહેતો હતો. અને પછી એકદમ ઓફર એવી હતી કે તાત્કાલિક તમારે જવું પડે એમ હતું, અને નોકરીના બધા વેજીસ ને બધું આમ ઘણો બધો ફેર હતો, અને પછી કોમ્પિટિશન પણ ખૂબ. તો તમે જો સહેજ ઢીલ રાખવામાં બીજા કોઈને ચાન્સ મળી જાય ને. પછી ઓફર બહુ સારી હતી એટલે પેલા યુવકે આવીને વાત કરી કે સ્વામી અત્યારે બાપા ક્યાં છે, કેમ કે તાત્કાલિક બાપુના માર્ગદર્શન લેવાની જરૂર પડશે. કે શું કે આવી રીતે નોકરીની ઓફર આવી છે ને મારે હવે તાત્કાલિક જવાબ આપવો પડે એમ છે. તરત રવિસભા પછી એમને એટલે ફેક્સ કર્યો કે સ્વામી ડીસી સ્વામીને કે સ્વામી આવી પરિસ્થિતિ છે, આવા આવા બધા મારા આંકડા છે, અત્યારે આવું પગાર છે, પછી આવું મળશે, આ મને બેનિફિટ મળે એમ છે, દિલ્હી જવું કે નહીં. બીજે જ દિવસે એક નહીં એના પછીના દિવસે જ તરત જ બાપાનો ફેક્સ આવી ગયો કે મહારાજ સ્વામીના આશીર્વાદ છે, જાઓ દિલ્હી, આપણે અક્ષરધામમાં થાય ત્યાં સત્સંગ વધારો થવાનો છે, ત્યાં પહોંચી જાઓ, મહારાજ રક્ષા કરશે. તરત જ ફેક્સમાં જ આવા તો કેટલાય તમારા અંતરના પણ પ્રસંગો હશે કે સ્વામી આમ આપણે વિશ્વાસ ગમે તે આપણે ખરેખર મૂંઝવણ હોય ત્યારે આપણે પીઠબળ આપનારા સાંઈ બાપા છે. આપણે ભરૂચ મંદિરના જે કોઠારી છે પૂજ્ય અભય સ્વરૂપ સ્વામી, એમનો એક પાર્ષદકાળનો પ્રસંગ છે. પોતે જ એમને આ પ્રસંગ કીધેલો સંશિબિરમાં કે 1990ની જ્યારે સંશિબિર થઈ સાંકળીમાં ત્યારે પોતે પાર્ષદમાં હતા. અને એ વખતે સ્વામીશ્રી ત્યાં સાંકળીમાં જે આમ્રકુંજ છે એટલે આપણી જે આંબાવાડી એમાં સ્વામીશ્રી પોતે પૂજા કરતા હતા. અને પૂજા દરમિયાન એવો કાર્યક્રમ હતો, સ્વામી આપણું નાનું એક મંચ હતું અને પાઠ, એ વખતે સ્વામીશ્રી બે પહેલાં પાઠ ઉપર પૂજા કરતા હતા એટલે આમ પલાઠીવાળીને જ બાબા પૂજા કરતા હતા. અને પાઠ ઉપર બાબા પૂજા કરતા હતા અને પાર્ષદો છે ને આસનો રજૂ કરતા હતા સ્વામીશ્રી આગળ. અને એ વખતે બોમ્બેના આપણે એક જે ત્યાંના શિક્ષક હતા યોગાસનના, એમનું નામ હતું જયંતિભાઈ. જયંતિભાઈના બધા કહેવા પ્રમાણે બધા પાર્ષદો જુદા જુદા આવી રીતે આસન કરતા હતા. હવે આ મૈત્રી ભગત અભય સ્વરૂપ સ્વામી એમનો વારો આવ્યો
અને એમને એવો એક આસન કરવાનું થયું કે જેમાં કંઈક સપોર્ટ જોઈએ, કંઈક ટેકો જોઈએ. સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ કંઈક ગોતે છે, અને સ્વામીને ખબર પડી કે આ જે આસન જયંતિભાઈ કીધું કરવાનું કીધું છે એમાં હવે ટેકોની જરૂર પડશે. સ્વામી તરત કીધું કે આ લે અમારી પાઠ. એટલે પછી ત્યાં તો કેવો આસન છે મને ખ્યાલ નથી, પણ પછી બાપાના પૂજાના પાઠના ટેકવે મૈત્રી ભગતે એક આસન કર્યું. પણ પછી જયંતિભાઈ આગળની વાત કરી કે હવે આપણે શરીરને, હવે આપણા શરીરને બીજો ટેકો આપવાની જરૂર પડશે એમ કહીને બીજા આસનની વાત કરી. બાપાને ખબર પડી કે હવે માથામાં ટેકો આપવાની જરૂર પડશે. એટલે બાપાનું જે પોતાનું ઢીંચણ્યું હતું ને એ ઢીંચણ્યું કાઢી તક્યો અને તરત જ મૈત્રી ભગતના માથે ધરી દીધું કે લે આસન કરી લેતું. એમ સ્વામી જે રીતે પીઠબળ સપોર્ટ જે આપે છે ને એ પ્રસંગે પ્રસંગે ખબર પડે છે. આ તો એક સ્થૂળ રીતે આપણે જોયું, પણ સ્વામીની અંતરની આ ભાવના છે કે મારા ભક્તોને હંમેશા આવી રીતે સપોર્ટ આપો, ગમે તેવા કદાચ જીવનના ડગમગાટમાં પણ આપણે ટેકો આપે છે. આ વખતનો જ પ્રસંગ છે, સ્વામી શ્રી લંડન પધાર્યા, અને લંડનમાં તો બધા પ્રેમી બધા હરિભક્તો છે અને જુદી જુદી રીતે બાપા સાથે જોડાયેલા છે, અને બાપાની કંઈક વિશેષ સ્મૃતિ મળે, કંઈક યાદગાર કંઈક પ્રસંગ બની જાય, એના માટે આ લોકો નવા નવા આમ ક્રિએટિવ કાર્યક્રમ પણ કરતા હોય છે. નાના મોટા બધા ગમે તે પેલા આમ વૃદ્ધ પેલા હોય છતાં પણ, અને મોટા મોટા શેઠિયા હોય, પોતાના ઘરે નોકર ચાકર હોય, આમ કરોડોપતિ માલપતિ હોય, છતાં પણ બાપાની એક સ્મૃતિ માટે બાળકની જેમ વર્તા હોય છે. બાપાની વિશેષતા છે. હવે એમાંના એક આ મુકેશભાઈ દાળિયા, આમ કરોડોપતિ માણસ, પણ સ્વામી સાથે એટલા બધા હેત પ્રીતથી જોડાયેલા, બસ સ્વામી એક સ્માઇલ આપે, એક દ્રષ્ટિ કરે, કદાચ કંઈક બોધનું એક વચન આપી દે, બસ એ દિવસ એના માટે પૂરો. રોજ રોજ કંઈક નવા નવા કાર્યક્રમને સૂજ્યા કરે. બાપા ઠાકોરજીને દર્શન કરવા જતા હતા, એમાં બરાબર રસ્તામાં જ મુકેશભાઈ દાડેને આજે એવું સૂજ્યું કે આપણે તપની માળા કરીએ બાપા આગળ. બસ એટલે બાપા આવી પહેલાં તો બરાબર આમ ગોઠવાઈ ગયા હતા અને બેલેન્સ બધું આમ વ્યવસ્થિત કરી લીધું હતું. બાપા આવ્યા ત્યારે જ એને એકદમ એટલા એક્સાઇટ થઈ ગયા, ઓ બાપા આવી ગયા, બાપા આવી ગયા. અને અહીંયા આનંદમાં ને આનંદમાં જે રોમાંચ થાય એમાં આમ ડગુમગુ બધું થઈ ગયું. આમ તો રોજ કરતા જ પૂજા મને બાપા આવ્યા પહેલાં પણ કરતા હતા, પણ બાપા આવ્યા ત્યારે જ આમ પડવાની તૈયારી ઉપર થઈ ગયા. અને બાપા એ જ વખતે આવ્યા અને એકદમ એમને હાથ આમ ખભો પકડી લીધો. બાપા કે લે હું ટેકો આપો, એમ ગોતા હતા કે કોઈ કામ કેવી રીતે આમ પકડું. બાપા તરત ટેકો આપ્યો, બાપા કે લે હું ટેકો આપું. અને એ વખતે પછી પંકેશ બડાળીએ કીધું કે બાપા આપનો ટેકો છે એટલે જીવનમાં ક્યારે ડગમગાટ થતી નથી. આ સાંઈ બાપાનો ટેકો આ તો સ્થૂળ આપણે દેખાય છે, પણ આખા હરિભક્તોના જીવન દરમિયાન એવા જે ટેકા અમને મળતા રહે છે, જ્યારે માણસની ખરેખરી જરૂર પડે છે, આમ માણસ એકદમ સમસ્યાને આમ અંત સુધી પહોંચી ગયો, સહિષ્ણુતા એકદમ લિમિટ આવી ગઈ હોય અને લાગે હવે આમાંથી ઉગારવાનો કોઈ આરો નથી, કોને મળું. જ્યારે ચારે બાજુથી પોતે બરાબર ભીષમાં આવી ગયો એ વખતે સ્વામી જે ટેકો પૂરો પાડે છે એ માણસના જીવનમાં એ કાયમ માટે યાદ રહે છે. એક હરિભક્તનો પ્રસંગ છે, મૂળ પીજના રજનીકાંત એમનું નામ, રજનીકાંત પંચાલ. આ લગભગ 88 પ્રસંગ છે. એમને એક નવી દુકાન કરી હતી, સોરી દુકાન તો હતી જ, પણ દુકાનમાં નવું મશીનરી બધી લીધી. એ મશીનરી એટલી બહુ હાઈ ક્વોલિટીની હતી, એકદમ લેટેસ્ટ હતી. એટલે એમની જ બાજુમાં એના જેવી બીજા કોઈની દુકાન હતી, પણ હવે જોયું કે આ મારો પાડોશી છે, મારો પ્રતિસ્પર્ધી છે, એને આવી નવી ટેકનોલોજી લીધી છે અને હવે એ આગળ વધી જશે. એ ઈર્ષામાં ને ઈર્ષામાં આ ભાઈએ આના ઉપર મેલી વિદ્યાનો આરોપ નાખ્યો, એટલે કે મેલી વિદ્યાની ધમકી આપી કે હવે તારો છે ને વારો પાડી દેવો છે, બસ હું એવું મંત્ર જંત્ર કરીશ ને એવું ભવાને બોલાવીશ ને તારો આમ તારો સત્યાનાશ કરી નાખશે. આવી ધમકી આ ભાઈ ઉપર નાખે છે. એ વખતે આ રજનીકાંતભાઈ બાપાને પત્ર લખે છે, અને સ્વામી બાપા જે સામેથી બળનો પત્ર લખે છે, બાપા કહે છે કે તું તારે ધમધમાવ. શબ્દ પ્રયોગ એટલા અદભુત છે ને બાપાના, એમાંથી બળ મળી જાય, એક જ વાક્ય ઇનફ છે. પણ બાપા જે લખે છે કે તું તારે ધમધમાવ, કે કંપનીમાં કશું વાંધો નહીં આવે, તે દાણા નાખી નાખીને મરી જશે તોય તારો વાંકો વાળ નહીં થાય, તું તારે મહારાજ સ્વામીને આગળ રાખીને જવા જ દે, મહારાજ ભેગા છે પછી શું ચિંતા. બસ એકદમ ઇન્ફોર્મલ ભાષા છે, આમાં કોઈ આલંકારિક પ્રયોગ નથી, બહુ સાહિત્યિક વાક્ય રચના નથી, બીજું કોઈ શાસ્ત્રનો રેફરન્સ નથી કે આપણે તો આત્મા છે અને આત્માને શું લાગુ પડવાનું છે, મારો નિષ્ઠા કશું જ નહીં. પણ એક એક પ્રયોગ છે ને
કેટલા સિમ્પલ છે પણ હૃદય સ્પર્શી છે, હૃદય સંસાર ઉતરી જાય. એમાંથી જે બળ મળે ને એ ગમે તેમ સાહિત્યકાર આવે ને જાત જાતના પેલા ગીતા ઉપનિષદના રેફરન્સ આપે એમાંથી ના મળે, કારણ કે આ પ્રેમ છે, આ પિતાનો જે પીઠબળ છે. ફરી વાંચે, તું તારે ધમધમાવ, કંપનીમાં કશું થવાનું નથી, તે દાણા નાખી નાખીને મરી જશે તોય તારો વાંકો વાર નહીં થાય. તું તારે મહારાજ સ્વામીને આગળ રાખીને જવા જ દે, મહારાજ ભેગા છે. હિંમત કામ કરી જાય છે, માણસ હિંમતથી હારી જાય છે, હિંમતથી જીતી જાય છે. સંસારના તો એવા બધા પ્રસંગો આવે છે, જો માણસ હિંમત હારી જાય તો ખલાસ, કશું જ ના કરી શકે. સ્વામી જે હિંમત આપે છે એમની બહુ મોટી વિશેષતા છે. સ્વામી શ્રી 83 સાલમાં એમને એક બીજા ખરીભક્ત ચિત્રાસણના આપણે ખરીભક્ત દિનુભાઈ પટેલ. હવે ગામમાં તો બધા સારા માઠા પ્રસંગો બનતા હોય અને ક્યારેક કોઈની સાથે વાંકવું પણ પડે. હવે બને છે એવું કે આ પટેલ અને ગામના બધા ભડવાડો કંઈક પ્રસંગોમાં કંઈક ફરી વઢવેર જેવું થઈ ગયું, અને ભરવાડો તો પાછા માથે ભારે, એટલે આ લોકો તો લાગ જ જોતા હતા કે ક્યારે આ હાથમાં આવે, અને બસ એને આખું આમ ખોખલા કરી નાખે હાડકા બધા. એકવાર રાત્રે ગામમાંથી પોતે પાછા આવે છે અને આ ઝઘડો તો બરાબર આમ ચાલુ જ હતો. એમાં આ ભરવાડો, અમાસની રાત હતી અને પેલા ભાઈ કંઈક ખબર નહીં કંઈક બાજુમાં ગામમાં કંઈક સભા કરવા ગયા છે કે શું, મોડી રાત્રે એકલા એકલા આવતા હતા, અમાસની રાત, અંધારું, અને લગભગ 8-10 ભરવાડો ડાંગ લઈને રાહ જોતા હતા રસ્તામાં. અને જેવા આ દિનુભાઈ આવ્યા તૂટી જ પડ્યા, માર ઝૂટ જે કરી આમ બે ફામ માર્યું, આમ હદ બારનો એવો મૂઢ માર માર્યો ને દિનુભાઈને. લગભગ 25-30 ફ્રેક્ચર થયા, મોઢું આખું લોહી લુહાણ, આંખમાં સોજો, નાકમાં સોજો, આખા શરીરે અંગે અંગમાં બધા આવા ભયંકર એમને બધી ઈજા થઈ હતી. અને એ વખતે રીભા કાકા દિનુભાઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અમદાવાદ. એ જ અરસામાં સ્વામીશ્રીને ખબર પડી કે આ દિનુભાઈ આપણે હોસ્પિટલમાં છે, બાપા દવાખાને ખાસ જોવા માટે જાય છે, પ્રસાદનો હાર પણ લઈ જાય છે. ત્યાં બાજુમાં જ પલંગ ઉપર બેસી જાય છે, બિચારા ત્યાં પાટાપિંડી આખા શરીરે થયું હતું અને આમ એમ હલી ના શકે શરીર, એક જગ્યાએ હલે તો આમ આખા શરીરમાં આમ દુખાવો દુખાવો દુખાવો, કેટલી સખત વેદના થતી હશે. સાંઈ બાપા બાજુમાં બેસી ગયા, પહેલાં તો 15 મિનિટ ડૉક્ટર સાથે બેઠા અને પૂછ્યું, ના પહેલાં દિનુભાઈ સાથે બેઠા 15 મિનિટ અને પૂછ્યું કે શું એક્ઝેક્ટલી પ્રસંગ બન્યો, કેવી રીતે માર્યા, ક્યાં ક્યાં શું થયું, બધું આખો એ અતથી ઇતિહાસ આખો પ્રસંગ જાણ્યો. પછી બાપાએ ડૉક્ટરને પૂછ્યું કે હવે આમાં શું શું વાગ્યું છે, કેવી રીતે એને સારવાર તમે આપવાના છો, ક્યારે સારું થશે, સારું થઈ જશે ને. ડૉક્ટરે કીધું, બાપા બીજું બધું વાંધો નહીં આવે પણ પગમાં ખોટ રહી જશે, આવું કીધું. એટલે કે બાપા કે ખોટ રહી જશે એટલે શું, આમ આમ શું કહેવાય, લંગડા લંગડા ચાલશે, કે ના નહીં ચાલી શકે. આવું સાંભળીને દિનુભાઈના આંખમાં આંસુ આવી ગયા. ડૉક્ટરે અત્યાર સુધી વાત નથી કરી, બાપાએ પૂછ્યું એટલે એમની હાજરીમાં વાત થઈ. દિનુભાઈ નથી કે બસ ખલાસ હવે જિંદગી પૂરી. માણસ તો જે ગામડાનો માણસ હોય તો કેટલો કર્મઠ હોય, ખેતીવાડી કરતો હોય આખો દિવસ, એને કેટલું વજન ઉંચકવાનું આ તે કાર્યભાર સંભાળવાનું, પોતે જ સાવ પરવશ થઈ જાય, ઘરનું કઈ રીતે સંભાળે, એટલે એકદમ આમ ઢીલા થઈ ગયા. એ વખતે બાપાએ જે આમ જે બળના શબ્દો કહે છે, બાપાએ એકદમ દ્રઢતાપૂર્વક ત્યાં વાત કર્યું કે દિનુ કશું નથી થવાનું, સાસરીમાં જોગીજીમાંની સેવા કરી છે અમારે, અમારે જોડે પણ તું ખેતરમાં આવતો હતો, બહુ બાપાનો જૂનો છે સારંગપુરમાં, ને બધે બાપા જ્યારે ત્યાં કોઠારી હતા તો દિનુભાઈ સાથે જતા હશે. બાપાએ કે સાસરીમાં જોગીજીમાંની સેવા કરી છે, અમારે જોડે ખેતરમાં આવતા હતા તો તને કશું થવાનું નથી. બાપાએ આટલા જ બળના શબ્દો જે કીધા. આ પ્રસંગ તો જ્યારે લખાયો છે 95 સાલમાં, એમાં એવું કહેવાય છે, એવું લખ્યું છે કે એ વખતે ત્રિભા દિનુ કાકાની 60 વર્ષની ઉંમર થઈ ગઈ હતી, ખેતરે તો પોતે જાતે જાય જ છે પણ લાકડી વગર ચાલી શકે છે, એટલું જ નહીં 3.5 મણની ગુણ માથે લઈને પોતે સરસરા ચાલી શકે છે. એટલા બાપાના આશીર્વાદથી પોતે સાજા થઈ ગયા. બાપાનું બળ કે ના કશું નથી થવાનું, વાંધો નહીં શું થશે, પોતે એક્સરસાઇઝ કરતા કરતા આગળ આગળ વધતા ગયા અને આટલું વજન ઉપાડીને પણ પોતે પોતાની રાબેતા મુજબ આખું જીવન એમનું પાછું થઈ ગયું. એ કશું થવાનું નથી એ જે શબ્દ હતા એ કામ કરી ગયા. બસ એ જે સપોર્ટ કે ના, હવે લાકડીની ટેકાની જરૂર નથી, આ શબ્દની ટેકાની જરૂર હતી. શબ્દ મળી ગયા, બાપા ટાઈમે મળી ગયા, લાકડી ક્યાંય જૂત જતી રહી અને પોતે એવા સાજા થઈ ગયા. બીજો એક પ્રસંગ આવો છે, એ આપણે આનંદ હરિભક્ત હતા, પહેલાં સત્સંગી નતા, એમનું નામ જયેશભાઈ, સત્સંગનો બહુ રંગ નહીં, પોતે આમ સંસ્કારી અને ભગવાદી, અને એમને થયું કે આપણે કંઈક ગુરુ કરવા જોઈએ. મુમુક્ષુતા
એટલે ઘણા મોટા મોટા સંતોને યોગમાં પણ આવેલા, પણ છતાં એમનું આમ મન ક્યાંય બેસતું નહોતું કે આના આપણે ગુરુ કરીએ, આને આપણે ગુરુ કરીએ. એટલે ઘણા મને મનમાં સંકલ્પ રમ્યા કરે, ગણમાં ચાલ્યા કરે, સ્વામીને બાપા સાથે હેત થયું, પણ આમ ગુરુ તરીકે સ્વીકારવા આપણે આમ જીવન દોરી એમને સોંપી હજી આમ પેલું રહ્યા કરતું હતું. એટલે એમને બાપાને પત્ર લખ્યો અને થયું કે બાપાને આપણે પૂછીએ કે બાપા તમારી તરફ મને આકર્ષણ થાય છે, આપણું કાર્ય એવું છે, આપણા હરિભક્ત સંત એવા છે, પણ એકદમ નિખાલસપણે વાત કરી કે સ્વામી આવું મને રહ્યા કરે છે, તો મારે હવે શું કરવું, મારે ગુરુ કરવા કે નહીં, અને ક્યાંય ભરાઈ જઈશ તો, એવો મને ડર રહ્યા કરે છે, ક્યાંય ભરાઈ જઈશ તો. આ એમનો વાક્ય પ્રયોગ. સ્વામી બાપા જે સામેથી પત્ર લખે છે, બાપા કહે છે કે જીવનમાં ગુરુ કરવા જોઈએ એ તમે સમજ્યા છો, એ વાત સારી છે, કરવા છે એ પણ ક્યાંય ખોટા ભરાવા, અને તમે જે કર્યા છે, બાપા સુધી કહી દીધું, તમે જે કર્યા કરવા છે એ પણ ક્યાંય ખોટા ભરાઈ દે એવા નથી. બીજું બધું બગડશે પણ આ નહીં બગાડવા દે. એ જવાબદારી, સોરી, આ ભાઈ પોતે લખે છે, બાપાને પત્ર લખે છે કે મારે ગુરુ કરવા છે, મારે હું સમજું પણ છું, પણ કેવા ગુરુ કરવા, ક્યાં ખોટા ભરાઈ જઈશ તો, બધું બગડે પણ પછી જવાબદારી કોની. આવો પત્ર આ જયેશભાઈ બાપાને લખે છે. બાપા સામેથી જવાબ આપે છે કે શાસ્ત્રી મહારાજ યોગી બાપા જેવા સારા સાધુની પ્રાપ્તિ થઈ છે, એટલે એવું નહીં થવા દે, નહીં બગાડવા દે, એની જવાબદારી અમારી છે. બાપા કહે છે કે શાસ્ત્રી મહારાજ યોગીજીમાં જેવા સાચા ગુરુ મળ્યા છે એ નહીં બગાડવા દે, એની જવાબદારી અમારી. અને આજે પણ એ એવા ચુસ્ત સત્સંગી પોતે બની ગયા છે. એમના મનમાં જે હતું કે કદાચ આધ્યાત્મિક જીવનમાં પણ મારું પછી કોણ સંભાળશે, એટલે એ જે હું છે કે ના, આપણો હાથ જાળનારો કોઈ છે, એ સ્વામી બાપાએ ત્યાં એમને પૂરું પાડ્યું. બીજો એક પ્રસંગ છે આવો જ, કે પછી સત્સંગમાં આવ્યા પણ પહેલાં કેવા હતા, આ તો હિન્દુ જ હતા. એવો પણ એક પ્રસંગ આપણે સાંભળીએ છીએ કે જે પોતે પહેલાં મુસલમાન હતા. નૂર મહંમદ એનું નામ હતું. પહેલાં પોતે દુબઈમાં નોકરી કરતા હતા. દુબઈમાં આપણું જે સત્સંગ મંડળ ચાલતું હતું અને એમાં કેટલાક આપણે સત્સંગીઓની સાથે નોકરીમાં હતા. એ લોકોનું શુદ્ધ પવિત્ર પ્રામાણિક જીવન જોઈને અમને પણ આકર્ષણ થયું. પોતે મુસલમાન પણ ભક્ત હૃદય, ખાલી બહારનું શરીર મુસલમાનનું હશે, સંસ્કાર પૂર્વના હશે બધા. આ સત્સંગીના યોગમાં આવતા આવતા એમને થયું કે આ કંઈક ધર્મ જુદો છે, કે અમારા ધર્મમાં તો આવી બધી વાત આવે છે, આ ધર્મમાં તો વાત આવી આવતી જ નથી. અને એમને પણ ધીમે ધીમે સત્સંગ પ્રત્યે આવું આકર્ષણ થતું ગયું. એટલું બધું તેને થયું કે મારે આ નૂર મારું જે નામ છે એના માટે મારે નામ બદલી નાખવું છે, નીતિન નામ પોતાનું કરી નાખ્યું ને, નીતિન બસ. અને પોતાની જાતને પણ ત્યાં દુબઈમાં એના ફ્રેન્ડ સર્કલમાં પણ નીતિન નામ એને પોતાને પ્રસિદ્ધ કરી દીધું કે હવે મને તમારે નીતિનથી નામ બોલાવો, નીતિન નામથી બોલાવો. પણ હવે આ તો મુસલમાન અને એના બધા ફેમિલી સર્કલ ત્યારે તો પહેલાં કોઈ પૂરતું નહોતું, પણ સ્વામિનારાયણ થાય એટલે આખી નાથ ભેગી થાય, હું કહેવું બને ને, મુસલમાન થાય તો વાંધો ના આવે, પણ સ્વામિનારાયણ કેમ થયું હતું, ડુંગળી લસણ બંધ બસ એટલું જ નડતું એમ, ફિલ્મ બંધ, અત્યારે રવિ સભામાં જવાનું ને. એટલે આ ભાઈ તો મુસલમાનમાંથી સત્સંગી થયો, એટલે પહેલાં તો કેવી રીતે સાખી લે. એટલે બરાબર એને ધમકી આપવા માંડ્યા, રાત દિવસ ધમકી, તો આમ કરી નાખીશ ને, તેમ કરી નાખીશ, મારી નાખીશ ને. હવે આને તો બિચારે રહેવાય નહીં. એક બાજુ એના જે અંતરનો જે પોકાર હતો કે ના આ ગુરુ સાચા છે, આ ભગવાન સાચા છે, ને એક બાજુ આ એના બાહ્ય ફ્રેન્ડ સર્કલ, હવે એના આધારે તો રહેવું પડે જ ને, આખો આ લોકોનું મોટું આખું જૂથ હતું, ને પાછું દુબઈ જેવા દેશમાં. એ મૂંઝવણમાં સાંઈ બાપાને પત્ર લખે છે. સાંઈ બાપા જે બળનો પત્ર પાછો સામે લખે છે, બાપા કથા વાર્તા લખે છે આખી. બાપા કહે છે કે આપણે સ્વરૂપડી ભગવાન મળી ગયા છે, તમારા પૂર્વના સંસ્કાર હશે એટલે આ વખતે સંસ્કારનો જોગ થઈ ગયો, એટલે સંસ્કાર ઉગી નીકળ્યા છે. તમે આવા દૂર દેશમાં પણ સત્સંગનો જોગ થયો છે, જાળવી રાખજો. આ બહુ મોટી વાત છે, આ બહુ મોટી પ્રાપ્તિ થઈ છે, યોગી માં શાસ્ત્રીમાં જેવા સંત મળ્યા છે, આ બહુ મોટા આપણે ભાગ્ય. એમ કે નિષ્કામ સ્વામીને પેલી કીર્તન કરી લખી કે ભાગ્ય જાગ્યા રે આજે થયા કોટી કલ્યાણ. એમ બાપાએ આખું નિરૂપણનું કરે છે, બાપાએ કે તમે જરાય ચિંતા કરતા નો, ભગવાન સંતનો આશરો થયો, પ્રગટ ભગવાન સંતનો આશરો થયો છે, માટે આખો વાળ નહીં થાય, બળમાં રહેજો. આ સામે આખો સમાજના માટે. છતાં પણ સ્વામી એ વખતે જે આશ્વાસન આપ્યું કે તું ભલે આ સત્સંગમાં આવી, સાચી જગ્યાએ આવી ગયું છે, તું સાચી જગ્યાએ આવ્યું છે અને અમે તારું રક્ષણ કરનારા છે, તું જરાય ચિંતા કરતો નહીં. આ બાપાનું જે પીઠબળ છે, આ બાપાનું જે આશ્વાસન છે કે મારો જીલનાર કોઈક છે, ગમે તે આ પ્રસંગમાં ગમે તે સામું કોઈ પડ્યું હોય, મારી રક્ષા થશે. 87 પ્રસંગ છે. સ્વામી શ્રી વિદ્યાનગરમાં હતા અને એ વખતે છાત્રાલયને બધા છોકરાઓ જાચંદ બધા કાર્યક્રમ બાપા કરતા હોય, એમાંનો એક બાપાનો એક બહુ
પ્રેમી સ્ટુડન્ટ મુકેશ થાંકી, અને ઘણા બધા પ્રસંગો આપણે સાંભળે છે, ઘણા બધા આવશે પણ ખરા. મુકેશ થાંકી પાછો કવિ, આમ તો જોવાની બધા કવિ જ હોય છે, પણ એક કવિ એટલે બાપા આગળ બધી જાત જાતની ગઝલો અને બધી સ્વરચિત બધી કવિતાઓ રજૂ કરે. એમાં એક કવિતામાં એને એવું પોતે બોલતો હતો કે હોડી ડૂબે કે તરે નથી ફિકર મને, હોડી ડૂબે કે તરે નથી ફિકર મને, અને એ બધી જાત જાતની આમ ડીટી બધા ગાતો હતો. અને આ કડી વારંવાર ગાય, અને એની સાથમાં પેલો જીતુ મલાવી, આપણે પ્રસંગો બે ત્રણ આવી ગયા હમણાં, એ જીતુ મલાવી એને સાથ પૂરે, અને એની જ આમ જેને પ્રતિધ્વનિ કરતો હોય એમ કોરસમાં ગાતો હોય એ રીતે એને પણ ગાયું શરૂ કર્યું કે હળી હોળી ડૂબે કે તરે નથી ફિકર મને. અને જ્યારે જીતુ મલાવી આવી કડી બોલે છે, બાપા તરત હાથ પકડે છે, બાપા એક જ વાક્ય બોલે છે, હાથ પકડીને જે બાપા બોલે છે કે નહીં ડૂબવા દે, અમે નહીં ડૂબવા દે, તું ચિંતા ના કરીશ. એટલું જ આમ જે બાબા બોલે છે ને, કેટલી આમ ધરપત આવી જાય કે હો, ગમે તે થાય, ગમે તે તોફાન આવે ને, આખા સંસારમાં જે પણ કંઈ પ્રશ્ન એક સાથે તાટકી પડે મારા ઉપર, પણ મારી હોડી ના સુકાની એના નૌકાના કોણ નાવિક બન્યા છે, સ્વામીશ્રી છે, મારા માટે એ હાજર છે. એ જે પછી જે આશ્વાસન મળે, જબરજસ્ત આશ્વાસન, ગમે તે થાય સ્વામી મારા માટે રક્ષામાં એ બેઠા જ છે. જાન્યુઆરીનો પ્રસંગ છે, સાંઈ બાપાનો ડાયરેક્ટ પ્રસંગ નથી, પણ આમાંથી ખ્યાલ આવે કે સાંઈ બાપાએ કેવી રીતે આ પિતૃત્વની જે ફરજ બજાવી છે. અમે ત્યાં અમદાવાદ કંઈક કામ માટે ગયો હતો, અને જાન્યુઆરીનો પ્રસંગ છે, મીટિંગ બધું પૂરું થયું એટલે પછી સાંજે લગભગ 4:30-5 વાગે પાછા ગાંધીનગર આવવાનું હતું, ત્યારે ગાંધીનગર સેવા ચાલતી હતી, એટલે અમદાવાદથી બધું કામ પૂરું થયું, એક સંત સાથે હતા, અને પછી અમારે ગાંધીનગર જવાનું હતું. એ જ વખતે ઘણા બધા સંતો ભેગા હતા, કારણ કે અબ્દુલ કલામનો પેલો કાર્યક્રમ હતો ગાંધીનગર, એટલે એની મીટિંગ માટે બધા સંતો ગાંધીનગર આવતા હતા. તો બધી ગાડીઓ હતી, અમારી ગાડીમાં, ગાડી મોટી હતી, એમાં અમે બે સંતો અને બે અક્ષરધામના સ્વયંસેવકો હતા, ડ્રાઈવર જુદા, અમે પાછળની સીટમાં બેઠા હતા, બાજુમાં એક સંત, હું વચ્ચે, અને આ બાજુ નિશ્ચિત આચાર્ય, આપણે જે સંસ્થાના જે લીગલ ડિપાર્ટમેન્ટ જે સેવા કરે છે કનુભાઈ આચાર્ય, એમનો આ છોકરો વર્ષોથી અમદાવાદ અક્ષરધામમાં પોતે ગાઈડ તરીકે સેવા બજાવતો હતો વર્ષોથી, પણ એ છોકરાને એ પોતે એપિલેપ્ટિક એટલે ફિટ આવ્યા કરે, અને ફિટ એટલે સખત ફિટ, એને જ્યારે ફિટ આવે ને એની આમ જીભ કચરી નાખે, એના માથું ફોડે, આમ કોઈ રીતે હાથમાં ના રહે, અને વર્ષોથી આ પ્રકરણ ચાલે. અમુક વાર તો એ માથું ફોડે ને દિવાલ આગળ પેલા સ્પંજ મૂકવા પડે જેથી કરીને કંઈ વાગે નહીં, એકલો હોય તો, એકલો પછી રહેવાતો જ નથી, આનાથી સંતોને ખબર, બધાને ખબર કે આવાનો પ્રશ્ન છે. એના માટે સાંઈ બાપાએ કઈ વ્યવસ્થા કરી કે આ વખતે જે બધા કેટલાક સેવકો અહીંયાના જે આપણે જે મૂળ ઇન્ડિયાના જ ત્યાં અમેરિકામાં સેવા કરવા માટે ત્યાંની એ લોકો નિમણૂક થઈ, એટલે લગભગ 40 કુસંગ ગયો સાયા માટે, પછી પૂજારીઓ, પછી પેલા ક્લેરિકલ સ્ટાફ, એ બધા જે ગયા, એની ભેગા ભેગા સાંઈ બાપાએ એવું આયોજન કર્યું કે આને પણ ભેગા ભેગા વિઝા અપાવી દીધા, અને નિશ્ચિતને કીધું, આચાર્યને પણ કીધું, કનુભાઈને, કે આપણે હ્યુસ્ટન મોકલીએ છીએ, ત્યાં આપણા સારામાં સારા ડૉક્ટર છે, એને આપણે બધી તપાસ કરાવડાવીશું, અને બધું જ સાંઈ બાપાના ખર્ચે એને પૂરી સારવાર મળે આ એપિલેપ્સી માટે, એના માટે બાપુ આયોજન બધું કર્યું. કોના ઘરે ત્યાં રહેશે હરિભક્તો અને બધી જ ત્યાં સંભાળ પણ એમ લઈ લીધી, ત્યાં હરિભક્તોને ક્યાં રાખ્યું કે અમારો સ્વયંસેવક છે, એ આવશે, ત્યાં રહેશે, કરશે, જે પણ કંઈ દવાનું ખર્ચ થાય, જે પણ ડૉક્ટરે કીધું કે સ્વામી બધું મારા ખર્ચે જ, સાંઈ બાપાના ક્રેડિટથી પેલા ડૉક્ટરે પણ ત્યાં છોકરાની સેવા કરે છે. આ પ્રસંગ હવે આપણે ખબર પડી, બાજુમાં અમે ગાડીમાં જતા હતા, એટલે અમદાવાદ ગાંધીનગર જતા હતા, એ જ વખતે ગાડીમાં એને ફિટ આવી, મને તો એ ખબર જ નહીં, અમે તો જતો હતા હાઈવે ઉપર, અને એકદમ માર ખાવા ઉપર પડી ગયો છોકરો, એકદમ હવે જુવાન છોકરો છે, આમ 25-27 વર્ષની ઉંમર હશે કદાચ, અને એકદમ માર ખાવા ઉપર પડી ગયો. મને કે આ શું છે, મને કે જોકું આવ્યું, અને જોયું તો સાવ આમ બેભાન જેવું જ, અને મોઢામાંથી પેલું લાળ નીકળે, અને મને કે આ ગયું, હવે આ કાર્યક્રમ થશે, ચાલુ ગાડીમાં. આગળ એક બીજો અક્ષરધામ સેવક હતો, નામ ઉર્જિત, બહુ વ્યવસ્થિત છોકરો, આની સાથે હંમેશા રહે, અને પછી મને ખબર કે આને ફિટ આવી છે. મને ગુરજી આને કંઈક થયું, એ કહે કે સ્વામી ચિંતા ના કરતો હતો, હમણાં પાછા ભાનમાં આવી જશે, તો થયા જ કરે છે, અમે કહેવાય ગયા છે. મને કહે તો જો પણ ખરા, અને કંઈક થાય છે પણ, કે ના વાંધો નહીં સ્વામી, હવે તો અત્યારે સારું છે, હું છું ને, વાંધો નહીં. 10-1 મિનિટ પેલો ભાઈ બેભાનમાં જ રહે છે, બેભાન અવસ્થામાં જ હોય છે, અને 10 મિનિટ પછી ને આમ આંખ બંધ, પણ કંઈક બોલવા માંડે છે, આમ એકદમ ગુણ ગુણ ગુણ કરે છે. મને કહે આ શું બોલે છે, મને ગુરજી કંઈક બોલે છે, જો એને કંઈક જોયે છે, એ એકદમ ઊં કરે, આપણે તો કંઈ સમજાતું જ નહોતું, પણ ઉર્જિતને બધી સમજણ પડે, કારણ કે સાથે રહેલા ટેવાઈ ગયેલા. આને આ છોકરાને પછી હું કંઈક સામે, તને શું જોઈએ શું જોઈએ છે, પણ ઉર્જિત કે સામે એને નહીં સંભળાય. આની રૂટીન જ છે, જ્યારે એને ફિટ આવે પછી ધીમે ધીમે સભાન થાય,
સભાન કઈ રીતે થાય એ બોલવા માંડે, એને નથી સંભળાતું, નથી આંખ ખોલી, નથી કઈ સ્પર્શ થતો, સ્પર્શ આમ ક્યારેક ક્યારેક થોડોક થાય પણ બીજી કોઈ ઇન્દ્રિયોની કામ ના કરે, ખાલી બોલવા માંડે, એકદમ અસ્પષ્ટ બોલે, લવરી કરે. એ લવરીમાં પણ શું બોલતો હતો, આમ હૃદય હલી જાય એવું બોલતો હતો. આ પછી ઉર્જિત મારા માટે ભાષાંતર કરી આપ્યો, એ ઉર્જિત એ પેલો નિશ્ચિત અર્ધ બેવાન અવસ્થામાં શું બોલે છે, પેલું જ વાક્ય, સ્વામી રક્ષામાં છે. આ તો રૂટીન થઈ ગયું સ્વામી, હમણાં સારું થઈ જશે. મારો એ હાથ ગોતે છે બાજુમાં કે સ્વામી હાથ ક્યાં છે, મારો હાથ પોતે પકડે છે કે આ તો રૂટીન થઈ ગયું, હમણાં સારું થઈ જશે. પછી જોશથી બોલે છે કે સંતો ચિંતા ના કરવી, સ્વામી બેઠા છે, આંખ બંધ છે, સંભળાતું નથી, કશું નહીં. ઉર્જિત એનો હાથ પકડી દો કે અમે છે, તું ચિંતા ના કરતો, એને એક સ્પેશિયલ સાઇન છે હાથની કે આવું થાય ત્યારે હું આ ત્યાં હાથમાં તાળી પાડીશ, અને આમ હાથ ફેરવે છે, હાથ પકડી લે છે. પછી મને ખબર પડી કે હું હાથ કરવા માંડ્યો. પછી પછી જે બોલે, પછી વચ્ચે વચ્ચે થોડીક શાંત પડી જાય, પછી પછી સભાન પાછો ફરી થાય. પછી બોલે છે કે સ્વામી મળ્યા બાકી રખડી ખાધત, બાકી રખડતા હોત, સ્વામી મળ્યા બાકી રખડતા હોત. પછી પાછો બેભાન થઈ ગયો, થોડોક પાછો સભાન થયો, અને ખિસ્સામાં માળા હતી, એ માળા ગોતે છે કે મારી માળા ક્યાં ગઈ. સભાન અર્ધ બેભાન અવસ્થામાં એ માળા કાઢે છે અને પછી આમ બતાવતો હોય તેવું કરે છે કે ભજનમાં સુખ છે, બોલે ભજનમાં સુખ છે, આપણા જેવા બીજા તો રસ્તા પર ક્યાંય રખડે છે, સ્વામીએ બચાવી લીધા. આટલું બોલે છે ત્યારે અમે અક્ષરધામમાં પ્રવેશ કરે છે. અને એને પછી બે છોકરાઓ ઉપાડીને, ઊભો પણ નથી રહી શકતો, આવો જુવાન જો છોકરાને ઉપાડીને રૂમમાં લઈ જાય છે, નથી હાલી શકતો, નથી કંઈક સાંભળી શકતો, નથી કંઈક જોઈ શકતો, ખાલી બોલી શકે છે. પણ એ અર્ધ બેવાની અવસ્થામાં પણ શું યાદ આવે છે, પેલું જ વાક્ય, સ્વામી રક્ષામાં છે. આ તો રૂટીન થઈ ગયું, હમણાં સારું થઈ જશે, સંતો ચિંતા ના કરવી, સ્વામી બેઠા છે, સ્વામી મળ્યા બાકી રખડી રખડતા હોત, ભજનમાં સુખ છે, આપણા જેવા બીજા રસ્તા પર રખડે છે, સ્વામીએ બચાવી લીધા, સ્વામીએ બચાવી લીધા. બાપા એના જીવનમાં કેવી રીતે પ્રવેશ કરી ગયા હશે કે આવા છોકરાને આવા સંજોગોમાં બાપા યાદ આવે છે કે ના સાંઈ બાપા મારા બેઠા છે, મારી મારી રક્ષા કરશે, જરાય મને વાંધો નહીં આવવા દે. આવા તો નાના મોટા એટલા બધા પ્રસંગો છે, પણ આનંદ સ્વરૂપ સ્વામી હંમેશા એક આ પ્રસંગે છે કે જેમાં સંતોની પણ દરેક માટે એક જે બળ રહે છે. સારંગપુરના એક સંત હતા, પોતે મુમુક્ષુ અને ઘણી બધી આમ પોતે પોતાની રીતે સાધના પણ કરતા હતા, પણ જ્યારે બીજા બધા નાના નાના સંતો પણ હોય, ઉપવાસ કરે, ઠંડા પાણી નાય, જાતના બધા વ્રત તપ કરે, એટલે પોતે થોડાક મૂંઝાયા કે આવી કપડી સાધના તો આપણે કંઈ ફાવતી નથી, શું કરશું આપણે, શું થશે. એટલે એ મૂંઝવણમાં સાંઈ બાપાને એકાંતમાં મળે છે, ખાનગીમાં, અને બાપાને કહે છે કે બાપા મારાથી આટલું કંઈ કડક નહીં વર્તાય તો મારું શું થશે, મારું કલ્યાણ થશે કે નહીં, આટલું બાપાને પૂછે છે. આ આધ્યાત્મિક એક મૂંઝવણ છે, આ જેને થઈને એને જ ખબર પડે. જ્યારે તમે સંપૂર્ણ તમારું જીવન સમર્પિત કરી દીધું હોય, તમારી બધી જ આશાઓ આકાંક્ષાઓ બધી એક બાજુ મૂકી દીધી હોય, કેવળ એક જ હેતુ કે જીવન આપણે કલ્યાણ કરવું છે, ને એ વખતે તમને જ્યારે થાય કે એ જે ધ્યેય આપણે આમ હાંસલ કરવા માટે નીકળેલા એ કદાચ સિદ્ધ નહીં થાય તો એવો જબરદસ્ત મૂંઝવણ છે. કારણ કે એક બાજુ તમે બધું જ છોડીને આવ્યા છો, હવે કંઈ રહ્યું નથી, બધા તમે દરવાજો બંધ કરી નાખ્યો, અને એક જ દરવાજો છે, નહીં તમારા માટે બંધ લાગતો હોય તો ક્યાં જવું, ફસાઈ જાઓ, જબરદસ્ત મૂંઝવણ થાય. એ વખતે આ સંત સ્વામી આપણને મળે છે કે મારાથી આટલું બધું કડક નહીં વર્તાય તો મારું શું થશે, મારું કલ્યાણ થશે કે નહીં થાય. બાપા ખાલી બે જ વાક્ય બોલે છે, પહેલું જ વાક્ય, હું બેઠો છું ને ગભરાય છે શા માટે. બસ આ બે જ વાક્યની જરૂર હતી. એ જે જબરજસ્ત આમ પ્રતિથી સબર જે રણકાર બાપાના અંતરમાંથી આવ્યો, એ સંતને એટલી બધી આમ હૂંફ મળી ગઈ કે ના હું પણ કંઈક કરી શકીશ, એમાંથી વિશ્વાસ પેદા થયો. સ્વામી બાપાને મારા માટે બધો વિશ્વાસ છે, સ્વામી બાપા કે તું ગભરાય છે તો મારે શા માટે ચિંતા કરી, બાપા બેઠા છે ને. અને એમાંથી એને જે વિશ્વાસ પ્રગટ થયો, આમ આખી વિશ્વાસની આમ જે દીવા મશાલ પ્રગટ થઈ, જોત નહીં મશાલ પ્રગટ થયો, અને એમાં પોતે થાય છે કે હું પણ કંઈક કરી શકું છું, હું નથી સૌ નાદાર. એમાંથી પછી જે આમ આગળ વધતા જાય છે, વર્ષોથી સંસ્થામાં સારામાં સારી પોતે સેવા બજાવી રહ્યા છે. પણ એ બાપાના જે બે વાક્ય, હું છું ને તું ગભરાય છે શા માટે, એ કામ કરી ગયા. આ છે બાપાની પિતૃછાયા. પ્રસંગે સ્વામીશ્રીને આવી પિતૃછાયા મળતી રહે છે, એટલે એના માટે આપણે ખબર પડે કે સ્વામી બાપા આવા અર્થમાં પણ પિતા છે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે પિતા કોને કહેવાય, ત્રણ લક્ષણ બતાવ્યા છે, અત્યારે આપણે ખાલી એક જ જોઈએ.
કે બાપા કેવા અર્થમાં પિતા છે? તો કે છે કે યશ્ચ એનમ ઉત્પાદ્યતે, યશ્ચ એનમ ત્રાયતે ભયાત, યશ્ચાસ્ય કૃતે વૃત્તિમ સર્વે તે પિતરા સ્મૃતા. કોને પિતા કહેવાય? તો એક જે તમારી ઉત્પત્તિ કરાવે, એ તમને જન્મ આપે સ્થૂળ દ્રષ્ટિએ. બીજું કહે છે કે ત્રાયતે ભયાત, જે તમને ભય થકી રક્ષા કરે. અને પછી ત્રીજું કે કૃતે વૃત્તિમ, કે તમારા માટે પોતે નોકરી કરે, તમારા માટે પૈસા કમાવે. પણ જે આ બીજું લક્ષણ છે કે જે ભય થકી રક્ષા કરે નાના મોટા પ્રસંગમાં, એને પણ પિતા કહેવાય છે. સ્વામી બાપાએ પણ આવા પ્રસંગોમાં જ્યારે ખરેખરો ભય હોય ત્યારે બાપાએ જે રક્ષા કરી છે એના કેટલાક પ્રસંગ આપણે જોઈએ. એક પ્રસંગ એક સંત પાસેથી સાંભળેલો, નવસારીના આપણે કાર્યકર છે સાપરિયા કરીને, અને ઘણા વર્ષો પહેલાનો પ્રસંગ. આ કાર્યકરે આ સંતને કીધેલો, એ સંતે પછી વાત કરેલી. હવે કે ઘણા વર્ષો પહેલા એમને ખબર નહીં, અચાનક જ એમના મનમાં કંઈક આમ જાત જાતનો અવાજ બધા સંભળાયા કરે, બધા એકદમ ગેબી અવાજ, કે આ કંઈક છે, કંઈક છે, કંઈક છે. ધીમે ધીમે જે અવાજ છે એ સ્પષ્ટ થવા માંડ્યા, અને એ સ્પષ્ટ અવાજ પછી શું બોલવા માંડે કે કાળ તારે માથે છે, હું તારે સાથે છું, કાળ તારે માથે છે, હું તારે સાથે છું. આવું કંઈક એના બધા જાત જાતના વિચિત્ર એકદમ ભયાનક બધા અવાજો એના મનમાં સંભળાય કરે. એને તો પેલા થયું કે હું ગાનો છું કે શું, આ બધું કેમ બધું સંભળાયા કરે છે, રાત દિવસ સંભળાયા કરે. પછી તો રાતે તો ઝબકીને જાગીને આમ એકદમ પરસે રેબઝેબ થઈ ગયું હોય, આમ ચીસો પાડે, ત્યારે બધા ઘરવાળા ભેગા થાય કે શું છે, આ ગાનો થઈ ગયો છે, કે હું નથી ગાંડો, મને આ બધા અવાજો સંભળાય છે, શું થાય છે આ મને. કેટલાય દિવસ સુધી આ એકને એક આખી આ પ્રક્રિયા ચાલી, રાત્રે ઊંઘ ના આવે. એ રાત્રે જાગીને ઊંઘવાનો પ્રયત્ન કરે, પણ આમ રોજ રાત્રે બે ત્રણ વાત અવાજ સંભળાય જ. બીજો તો આમ બેચેની થઈ ગયા, એકદમ ગાનો ગાનો પોતે થઈ ગયો, ગાનો નહોતો પણ ગાનો જેવો થઈ ગયો. પછી આ અવાજ સંભળ્યા જ કરે કે કાળ તારે માથે જ, હું તારે સાથે છું, કાળ તારે માથે જ, હું તારે સાથે છું. રટણ ચાલ્યા જ કર્યાને. પછી તો અવાજ એટલો આમ લાઉડ થયો કે એકદમ બળાડા પડે અંતરમાં. પછી એકવાર છે ને સવારે પોતે બાથરૂમમાં નાવા ગયા, અને નાવા જતા ને આ અવાજ શરૂ થઈ ગયા. પાછળ એ જ વખતે નાતા નાતા અચાનક એને અંતરથી પ્રેરણા થઈ, આમ બાપાને કંઈ સ્મૃતિ થઈ આવી, અંતરમાં પ્રેરણા થઈને તાત્કાલિક ખબર નહીં શું થયું, ને એને પણ ખબર નથી કે સ્વામી હું આમ પેલા મારા કટકામાં હતો, રૂમાલમાં હતો, ત્યાંથી જે દરવાજો ખોલીને હું ભાગ્યો છું, એ જ ઇન્સ્ટન્ટમાં એના જે બાથરૂમમાં જે ગીઝર હતું ત્યારે જ ફાટી નીકળ્યું, અને જે ફાટ્યું આખું બાથરૂમને આમ આમ ભૂક્કો બોલાવી દીધો. પણ કે એ વખતે મને જે અંતરમાં પ્રેરણા થઈ, ખબર નહીં શું થયું મને, કંઈ સ્વામી અંદરથી બોલતા એવું મને લાગ્યું, ત્યાંથી ભાગ્યો અને કે મારી સ્વામીએ રક્ષા કરી. એ પોતે કોન્ટ્રાક્ટર છે, કે ત્યાર પછી પણ અવાજ થોડાક ધીમા થયા, પાછા ફરી શરૂ થયા. અને કે હું કોન્ટ્રાક્ટરમાં કંઈક કામ કરતો હતો, દિવાલ કંઈક ચણતો હતો, ફરી પેલા અવાજ શરૂ થયા. અને ત્યારે પણ આવો જ પ્રસંગ બન્યો, અંદરમાં કંઈક અંતરથી મને કંઈક આમ પ્રેરણા થઈ કે અહીંથી મારે ભાગવું જોઈએ, ત્યાંથી ખસે છે. અને એ જ વખતે બાપેલી દિવાલ ચણતા હતા, આખી દિવાલ પડી ગઈ, અને નીચે પણ જે પણ કંઈક સામાન બધું હતું એ પણ બધું એનો આમ કચરો થઈ ગયો. કે આવા બે ત્રણ પ્રસંગો મને અંતર આમ થયું કે આ કંઈક સામે મારે કંઈક રાક્ષસ છે, કોઈક અસુર છે, કંઈક ભૂત છે, શું છે. પણ સ્વામી પ્રેરણા કરે, મારી રક્ષા કરે. ત્યાર પછી કે બાપાને વાત પણ કરી, સંતોને વાત કરી, અક્ષયજીનું જળ લીધું, ત્યાર પછી ભૂત દેખાયું જ નથી. આવા પ્રસંગોમાં સ્વામીશ્રીએ પણ હરિભક્તોની કેવી રક્ષા કરી છે. અમુક તો અમુક આ જે ચમત્કારી પ્રસંગો આપણે જાણીએ છીએ, છતાં આપણે અહીં ઉલ્લેખ કરીએ કે સ્વામી બાપાએ ચમત્કારિક રીતે પણ હરિભક્તોની રક્ષા કરી હોય. વિષ્ણુભાઈ શિકાગોવાળાનો તો બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. એ વિષ્ણુભાઈ મૂળ અહીંયા ગાડવણના, એમની ફાર્મસીની દુકાન, અને એ જે વિસ્તારમાં દુકાન હતી શિકાગોમાં, ત્યાં ગયા પણ છે એમ દુકાનમાં. અને એ દુકાન એવા વિસ્તારમાં હતી ને, બધા કાળિયાઓ અને આમ જાત જાતના માણસો બધા હોય, તમે આમ કોઈ પણ વસ્તુ રેડી મૂકો ને એ ચોરાઈ જ ગયો, એમ સમજી લેવાનું, પાછું જવાનું નહીં લેવા માટે, કારણ કે એ નિરર્થક છે. એક વાર તમે વસ્તુ મૂકી ગઈ સમજો. એવા વિસ્તારમાં આમની દુકાન. હવે ઉતાવળમાં ઉતાવળમાં શુક્રવારે જ્યારે પોતે દુકાન લોક કરવા માટે જાય છે, ખબર નહીં કેવા કે મૂળ ધૂનમાં હશે, તો તાળું બંધ કરે છે, પણ તાળુંની ચાવી તાળુંમાં જ રહી ગઈ. એમને ખબર નહીં, આ ભાઈ તો ઘરે આવી ગયા, અને શનિવાર પસાર થાય છે, રવિવાર પસાર થાય છે, એમને કંઈ યાદ આવતું જ નથી કે ચાવી તો ત્યાં દુકાન તારામાં જ રહી ગઈ છે. જ્યારે સોમવારે ત્યાં જાય છે અને દુકાન ખોલે છે, ત્યારે પેલા એક ભાઈ એમના રોજિંદા કસ્ટમર એ આવે છે, અને કહે છે કે મિસ્ટર, કે તમારા આ શુક્રવારથી હું અહીંયા જોઉં છું કે તમે કોઈક ભગવા વસ્ત્રધારીને કોઈ ચોકીદાર તરીકે તમે ચોકી કરવા માટે રાખ્યા છે? કે ના, કે અત્યાર સુધી ક્યાં અમે કોઈ ચોકીદાર રાખ્યા છે? કે ના ના, અમે કે હું શનિવાર આવ્યો ને ત્યારે તમે કોઈક ચોકી કરતો મેં જોયું હતું. મેં કે એ દિવસે મને એવું છે કે મેં કંઈક દારૂ પીધો છે, એટલે કદાચ કંઈક આમ ચિત્તભ્રમમાં હોઈશ,
એટલે પછી હું બીજે દિવસે આવ્યો ફરી, કે આ વિષ્ણુભાઈના ઘરે દુકાનમાં કોઈ નવા ચોકીદાર આવે છે કે શું. તો રવિવારે પણ મેં જોયું કે ખરેખર એ જ ભાઈ મોટી ઉંમરના હતા, 60-70 વર્ષના, અને ચોકી કરતા હતા અમે દુકાનની. કે ના ના, આપણે ક્યાં કોઈ ચોકીદાર રાખ્યા છે. એ જ વખતે પાછા ફરી એક બીજા બેન આવે છે, એક ભાઈ, અને આ જ વાત કરી કે તમે કોઈક ભગવ વસ્ત્ર ધરી કોઈક ચોકીદાર કોઈ રાખ્યા છે. મેં અહીંયા જોઈ આટા મારતા હતા તમે દુકાન આગળ. એટલે વિષ્ણુ મને દ્રઢ થઈ ગયું. પછી બાપાની મૂર્તિ કાઢી કે આજ, કે આજ, અને કે હાથમાં માળા પણ નથી, આવી રીતે આગળ પાછળ આટા મારતા હતા, તમારી ચોકી કરતા હતા.

કરતા હતા બેઠા, થાળી પણ પીરસાઈ ગઈ. એ વખતે ફોન આવ્યો અને કે અર્જન્ટ છે, શિલાલભાઈને ફોન આપો જ, એ પછી ફોન અટેન્ડ કરો. જો ફોનની બધી વાત સાંભળી એકદમ ઢીલા પડી ગયા, ઢીલા પડી ગયા. બાપે જો કે કંઈક પ્રશ્ન થયો, બાપે કે શું થયું શિવલાલ? કે સ્વામી, સમાચાર આવ્યા ઘરેથી કે અમારી જે ફેક્ટરી છે એ ફેક્ટરીમાં તાળા કોઈએ તોડ્યા છે, તાત્કાલિક મને ત્યાં બોલાવે છે. પોલીસ કેસ, પોલીસ પણ અમારા હાજર થઈ જશે ત્યાં. બાપા એટલા નિરાંતથી બોલ્યા કે શિવલાલ, તું પહેલાં જમી લે, કશું થવાનું નથી. હા બાપા, આ તો આખી આટલી મોટી ફેક્ટરી છે, લાખો રૂપિયાનો માલ છે મારે ત્યાં, અને સમાચાર સામે જ આવે છે ત્યાં એક પોલીસ પહોંચશે કે કશું થવાનું નથી, તું પહેલાં નિરાંતથી જમી લે. કે જમવાનો ટાઈમ બાપા કે નહોતું, પહેલાં જમી લે. બાપાના વચનમાં પૂરો વિશ્વાસ, એટલે બાપાના વિશ્વાસે પોતે જમી લીધું ત્યાં. પછી બાપા કે હવે તું જા, હવે મોકલી છે પાછા. એ રાજકોટ જાય છે, ખબર પડી કે પેલા જે છાપરું છે એ છાપરું તોડીને ચોર નીચે ઉતરેલા અને તિજોરીના પણ તાળા

બાપાને ત્યાં ખબર આવી રીતે કરી કે બાપા ત્યાં ચોરી થઈ નથી, બાપા ત્યાં પગે પડી ગયા અને ત્યાં સેવા નબીજી કરી. બાપાએ આવી રીતે પણ કદાચ દૂર રહ્યા, કેટલા પ્રસંગમાં રક્ષા કરી શકે કોણ જાણે. આપણે લાગે કદાચ કંઈક નુકસાન બને, પણ બાપા મહારાજે કહે છે કે શરીર દુઃખ કાંટે મટાડે છે. આવા પણ પ્રસંગો બને છે. ક્યારેક તો આપણે આવા ઐતિહાસિક પ્રસંગો જાણવા મળે કે બાપાએ ખરેખર અંતરમીપણે રક્ષા કરી હોય. હિતેશભાઈ કોન્ટેક્ટનો પ્રસંગ છે. હિતેશભાઈ કોન્ટેક્ટ બધાને કોન્ટેક્ટથી નામ ઓળખે, બાપા પણ કોન્ટેક્ટ જ કહે છે. એનો છોકરો ત્યાં આબુ છાત્રાલયમાં પણ પોતે ભણે છે. વર્ષો પહેલાં લંડનમાં જતા, હવે તો અમેરિકા સ્થાયી થઈ ગયા, ત્યાં મોટી હોટલ પણ છે. પણ બાપા સાથે બહુ પ્રેમથી જોડાયેલા, લગ્ન પહેલાં પણ બાપા સાથે બહુ આમ ફરતા હતા. વર્ષોને એક એક આખા આખા વર્ષ બાપા સાથે મિશનમાં આવે ઇન્ડિયા. એ એક જ એવા જ વખતમાં એક વર્ષ સુધી બાપા સાથે ફરતા હતા અને પછી ને પ્લેનની ટિકિટ બુક કરી. બાપાએ પૂછ્યું કે બાપા પાસે રજા લેવા માટે આવ્યા કે બાપા હવે અહીંયાથી વિદાય લઉં છું, થોડોક એક બે સગાના મળી અને પાછું હવે જાઉં છું લંડન. બાપા કે કઈ તારીખની ફ્લાઇટ છે? તે હિતેશ કે સ્વામી 5મી સપ્ટેમ્બર. કે 7મીની કર્ણક ને બસ આટલું છે, 7મીની કર્ણક. હિતેશને વિશ્વાસ એટલે કે હશે કંઈક આમાં બાપાનું કંઈક અંતરાયમાં પણ બાપા વાતો વાપરવાના હશે. એને એક ટિકિટ કેન્સલ કરી 7મી સપ્ટેમ્બરની કરી નાખી. અને જ્યારે એ પોતે ટ્રેન ઉપર ચડવા માટે જાય છે અને ત્યાં એરપોર્ટ પર જાય, એ જ દિવસે એટલે 5મીના સમાચાર 6ના છાપામાં આવ્યા. અને એ જ વખતે છાપામાં જોયું કે 5મીનું જે પ્લેન હતું એ કરાચીમાં હાઈજેક થયું હતું. બાપાએ રક્ષા કરી, આવી રીતે અંતરાયમાં પાણી વાપરીને બાપાએ ત્યાં રક્ષા કરી. બીજો એક પ્રસંગ છે, બાપા કેવી રીતે રક્ષા કરે છે, એમની ભાવના કેવી છે. બાપા 84 સાલમાં દલાસ હતા અને એ વખતે આમ નવા નવા સત્સંગી કહેવાય એવા વિનુભાઈ આપણા, ત્યાર પછી તો એકદમ ચુસ્ત સત્સંગી આપણે થઈ ગયા છે. અને ત્યાં અમેરિકાના પણ જે વહીવટમાં ખૂબ મોટો એમનો ફાળો છે. એ વિનુભાઈ દલાસવાળા એમને બહુ મોટી એમની બધી એસ્ટેટ એજન્સી બધી, આખી મોટા મોટા જમીનમાં અને મકાનમાં બહુ મોટો એમનો આખો બિઝનેસ હતો. એ વિનુભાઈના ઘરમાં બહુ મોટો એમનો વિશાળ બંગલો, એમના હોલમાં બાપાની પૂજા હતી. બાપાનો ઉતારો ત્યાં જતો અને હોલમાં બાપાની પૂજા. એ દિવસ રક્ષાબંધન દિવસ હતો, અમારે આવે છે ને હવે સોમવારે રક્ષાબંધન દિવસ. અને બાપા પૂજા પછી બધા જ હરિભક્તોને સ્વહસ્તે રક્ષા બાંધતા હતા. એ કાર્યક્રમ ચાલતો હતો, એમાંથી એક યુવક પસાર થયો બાપા પાસેથી. બાપાએ તરત બૂમ પાડી કે અલ્યા આ રાખડી બાંધતો જા, કે લ્યા આ રાખડી બાંધતો જા. પેલો યુવક આમ પ્રમાણિક બાપા સાથે ફરતો હતો જ, એટલે બાપાને કહે કે બાપા આપણે શિકાગોમાં મેં બાંધી લીધી છે. આના પહેલાંના અઠવાડિયામાં આ પ્રસંગ છે 11મી ઓગસ્ટ. એને કીધું કે સ્વામી ગયા અઠવાડિયે કે 4 ઓગસ્ટે આપણે શિકાગો હતા, એ વખતે જ્યારે પ્રતિક ઉત્સવ થયો હતો રક્ષાબંધનનો, એ વખતે મેં તમારા હાથે રક્ષા બાંધી હતી. પછી બાપા જે બોલે છે કે કીધો ત્યારે ને કે આ સાચો દિવસ છે એમ કહીને બાપાએ સામે બોલાવ્યો. રાખડી બાંધતા બાંધતા બાપા શું જ કહે છે કે તું પાછો આગો પાછો ના થઈ જાય એ માટે અમારે જવું પડે ને, એટલે આ રાખડી બાંધીએ છીએ. બે નાના બાળકો બાપાને એસ્કોર્ટ કરવા માટે આવ્યા, બાપાના રૂમ આગળ હાજર થઈ ગયા અને હવેલીના ફોયરમાંથી બાપાને ત્યાં સભા મંડપથી લઈ જવાના હતા. એ લોકો બકિંગહામ પેલેસના પેલા જે ગાર્ડ હોય ને એને બી ફીટર્સ કહે છે. મોટી મોટી પેલી ટોપી હોય બ્લેક, અને પ્રકાશમાં ફોટો જોયો છે, લાલ આખો પેલો વેસ્ટ પછી કાળી પેલી પેન્ટ. અને એ બાપા આગળ હાજર થયા કે બાપાને કહે બાપા જેમ બકિંગહામ પેલેસના પેલા ગાર્ડ હોય એમ અમે તમારા ગાર્ડ છે, અમે તમને છેક સભા મંડપ સુધી એસ્કોર્ટ કરવા માટે આવ્યા છે. પછી બાપાને કહે સરસો બાળકો કે બાપા અમારી રક્ષા કર, તમે અમારા ગાર્ડ બનશો ને અક્ષરધામ સુધી, તમે અમારા ગાર્ડ બનશો ને. બાપા કે હા છેટ અક્ષરધામ સુધી. એમ આ લોકનો તો જે પણ કે નાના મોટા પ્રસંગ હશે એમ, પણ જે યોગ અને ક્ષેમનું ભાન કરો આ લોકનું અને પરલોકનું એ બધું જ સ્વામી બાપા પોતે જાણે છે. એની રક્ષા પોતે કેવી રીતે કરે છે એનો એક પ્રસંગ છે, 72-73 પ્રસંગ છે. આપણા અત્યારે જે યજ્ઞચરણ સ્વામી, એ જ્યારે પોતે યુવકમાં હતા ત્યારે નામ હતું માર્કંડ. એટલે બાપા માર્કંડ બાપા એને હંમેશા ઋષિથી એને બોલાવતા. અત્યારે બાપા ગમે સંતો બનતા ઋષિ સ્વામી જ કહે છે. હવે એ યુવકમાં અને બાપા સાથે ફરતા હતા, બાપા મુંબઈ હતા અને અક્ષરભુવનમાં બાપા અગર પહેલેથી હેતપ્રીત બાપા સાથે, બાપા અગર એકદમ છૂટ, બાપા અગર સ્વામીની વાત બોલે છે. આ ઋષિ સ્વામીની વાત કહી કે જેમ રાજા પ્રજાની રક્ષા કરે, જેમ માવતર બાળકની રક્ષા કરે, જેમ હાથ કંઠની રક્ષા કરે અને જેમ પાપણ આગની રક્ષા કરે એમ ભગવાન પોતાના ભક્તિની રક્ષા કરે છે. આ વાત મોઢે બાપા આગળ બોલ્યા અને બાપા એકદમ હેતથી આમ આંખમાં આંખ પોરવીને પછી કહે છે કે એમ આ જે છેલ્લું વાક્ય ને કે આંખ પાપણ આંખની રક્ષા કરે, બાપા કહે કે પાપણ આંખની રક્ષા કેવી રીતે કરે? પાપણ

એ આંખની રક્ષા કેવી રીતે કરે? અને એ વખતે જવાબ સુજી આવ્યો એ કઈક ઓટોમેટિક કે હા, કે બાપાજી હા બોલા તેમ ભગવાન આપણી રક્ષા કરે છે ઓટોમેટિક. આ વિચારવા જેવું છે. આજે ચાર ક્રમમાં આવે છે ને, રાજા રાજા તો દિલ્હીમાં બેઠો હોય અને પ્રજા તો પોતાના ગામમાં હોય, એ દૂધ કેટલું દૂર પડી ગયું. માવતર પણ એ તો ઘરમાં બેઠી હોય, માં છોકરો ક્યાંય સ્કૂલમાં હોય, ક્યાંય ફરતો હોય, ગમે વાગે કાઢે ગમે તે થાય, અને હાથ પણ કંઠની રક્ષા પણ કરે પણ હજી દૂર છે ને, હજી દૂર છે. પાપણ એ આંખની રક્ષા કરે ને, એ રિફ્લેક્સ છે, એ ઓટોમેટિક છે. એમ બાપાએ કીધું કે ભગવાન છે ને એ રિફ્લેક્સ એક્શન છે, એ ભક્તોની રક્ષામાં હંમેશા બેઠા છે. કેવું ના પડે આ પાપણને, કેવું પડે કે હવે બંધ થાય છે, અમે કંઈક ધૂળ આવે છે, કંઈક આમ થાય છે, અચાનક ઓટોમેટિક થાય, કેવું ના પડે. એમ ભગવાને પણ કેવું નથી પડતું કે અમારી રક્ષામાં તમે રહેજો. એ એમની એક વિશેષતા છે. દેહની રક્ષા અને આત્માની રક્ષા સાંઈ બે માંથી લીધું છે. સત્યાસીનો પ્રસંગ છે. સાંઈ બાપા મુંબઈ હતા અને એ વખતે પૂજા પછી સુરતના આપણા જે ડુમસના આપણે શું નામ છોટુભાઈ પીઠાવાડા, છોટુભાઈ પીઠાવાડા ત્યાં બાપાના દર્શન માટે આવેલા. અને એ વખતે ડૉક્ટર સામાણી પણ ત્યાં હાજર હતા. એટલે બાપાને થયું કે આ છોટુભાઈને આપણે ઓળખાણ ડૉક્ટર સામાણીને કરીએ. એટલે બાપા ત્યાં ઓળખાણ આપતા હતા. બાપા કે જો અમારા છોટા પીઠાવાડા સાહેબ અમારા બહુ પ્રેમી છે, બહુ ભાવિક છે, અને અમે પણ ત્યાં જ્યારે જ્યારે જઈએ ત્યારે અમારી બહુ ધ્યાન અમારું બહુ ધ્યાન રાખે છે. આવું બોલા કે બહુ ભાવવાળા છે, સંતો માટે બહુ પ્રેમ છે, જ્યારે અમે ત્યાં જઈએ ત્યારે અમારી ખૂબ અમારું ખૂબ ધ્યાન રાખે છે. એ ડૉક્ટર સામાણી પણ બોલ્યા, સ્વામી ધ્યાન તો એ રાખવાનું કે કોણ કોનું ધ્યાન રાખે છે, ધ્યાન તો એ રાખવાનું કોણ કોનું ધ્યાન રાખે છે. ત્યારે બાપા સામીથી કહે છે કે તો બધું અરસપરસ છે, કે દેહની રીતે તમે અમારું ધ્યાન રાખો છો અને આત્માનું અમે ધ્યાન રાખીએ છીએ. સ્વામી બાપાએ આપણા માટે લઈ લીધું છે માથે, કે આપણું આ લોકનું અને પરલોકનું બધું જ એ એમના માથે છે. યોગક્ષેમમ વહામ્યહમ એલઆઈસી વાળા લખે છે નીચે, મને ભાઈ શું દિવોળ પેલી જોત છે ને, પછી નીચે શું લખે, યોગ ક્ષેમ વહામ્યહમ, ગીતાના નવમા અધ્યાયનો શ્લોક છે. એટલે આપણો યોગને યોગ અને ક્ષેમનું વહન કોણ કરે છે? એલઆઈસી. હા, સાંઈ બાપા કરે. સ્વામી કે તમારું આ લોકનું અને પરલોકનું બધું જ એ મારે માથે છે. સ્વામી બાપા આવી રીતે આપણા આ લોકનું અને પરલોકનું બધું રીતે બધું જ પોતે સંભાળી લે છે. જેમ પિતા હોય એ બાળકનું આવી રીતે ધ્યાન રાખે, પીઠબળ આપે, રક્ષા કરે, પણ પછી ધીમે ધીમે જેમ બાળક મોટો થતો જાય એમ દરેક રીતે એનું માવજત થાય, પોતે આગળ વધતો જાય એવી રીતે ચિંતા કરે. બાળક અને સંતાન એટલે છોકરો અને જે પિતા એમની જે વચ્ચેનો જે સંબંધ છે ને કેવો છે, ક્યારેક તમને એવું પણ જોવા મળે કે પિતા છે ને બાળકનો શિક્ષક બને છે. નાની નાની વસ્તુમાં દાખલો તરીકે પછી સાયકલ ચલાવવાની શીખે તો કોને થકી શીખે? જોયું છે ઘણી વાર પિતાજી હોય ને પાછળ પેલો ટેકો આપે સીટનો અને કે ચાલ બેટા તું ચલાવો, તો પેડલ માર, એમ કરતાં કરતાં ધીમે ધીમે એને સાયકલ કરાવતા શીખવાડે. પછી તો ગાડી ગાડી પણ આવે ત્યારે સાત બાજુમાં બેસે, એ મોટું કંઈ મેદાન હોય ત્યારે કંઈક આમ પરદેશમાં તો એવું જ હોય, મોટું કાર પાર્ક હોય ને રવિવારની બપોર હોય ત્યારે ફાધર લઈ જાય સાથે અને બાજુમાં બેસાડે કે ચાલ તું ચલાવ, હવે હું કેવું એમ કર, હવે ક્લચ બરા દાબ, પછી ગીરમાં નાખ, હવે હેન્ડબ્રેક છોડ, હવે ધીમે ધીમે પેટ્રોલ આપ, ક્લચ છોડ, આમ કર, એમ કરતાં કરતાં એને ડ્રોઈંગ પણ શીખવાડે. નાની મોટી કેટલી બધી વસ્તુઓ હોય એ બધી જ વસ્તુ પિતાજી શીખવાડતા હોય છે. એમ કહેવાય છે કે ચાઇલ્ડ ફર્સ્ટ ટીચર ઇઝ હિઝ ફાધર, અ ચાઇલ્ડ ફર્સ્ટ ટીચર ઇઝ હિઝ ફાધર. એન્ડ સ્વામી બાપાએ પણ નાની નાની વસ્તુ સંતોને હરિભક્તોને કેવી રીતે શીખવાડ્યું છે, કેવી રીતે વ્યવહાર શીખવાડ્યો છે એના કેટલા પ્રસંગ આપણે કાલે પણ જોશું. પણ નાના નાના પ્રસંગો, દાખલા તરીકે ગાંઠ કેવી રીતે બાંધવી. સંતો જ્યારે શિયાળો હોય ત્યારે એક જૂની આપણી રીત છે કે સંતો ગાત્રીની ગાંઠ બાંધતા હોય છે, એ જોયું છે સ્વામી બાપા જે બાંધે છે, પણ એની વિશેષ સ્ટાઇલ છે. જેને ડબલ ગાત્રી હોય અથવા સિંગલ પણ હોય એવી રીતે બાંધે ને એટલું સરસ આમાં ખૂબ આમ ટાઈટ થઈ જાય એનો ઘરમાં આવે ને, અને હાથ પણ એકદમ તમારા ઢંકાઈ જાય, છાતી ઢંકાઈ જાય, પીઠ ઢંકાઈ જાય, કંઈ જ આમ તમને લાગે જ નહીં, આમ સ્વેટર પર એવું જ લાગે આપણે, એવું સરસ હોય ને. પણ એને એક રીત છે, તમે જો ના આવડે ને તો બધું લબડા માંડે અને બધું ક્યાંય બધું આમ છૂટું પૂટું થઈને પછી એનો અર્થ જ નહીં, બધું આમ આપણે ચેન જ ના પડે. સ્વામી બાપાએ ગાંઠ બાંધતા પણ સંતોને શીખવાડ્યું છે. સાધુ જીવન સ્વામીનો પ્રસંગ છે, એમને લખ્યો છે કે એમના મનમાં સંકલ્પ રહી ગયો હતો કે મારે આવી રીતે ગાંઠ સ્વામી બાપા જો બાંધે તો સ્વામી બાપા સામેથી સામે ચાલીને એક આમ તો નીકળી ગયા હતા, પાછા આવ્યા અને કે તમારે ગાતું નથી બાંધતા તમે, એમ કહીને એવા શિયાળાના દિવસોમાં બાપાએ ત્યાં સાધુ જીવન સ્વામીને ગાતીઓને ગાંઠ બાંધી. પેલો આપણે ફોટો પણ જોઈએ છે બ્રહ્મોપનિષદમાં, મને લાગે છે લુસાકાનો છે, ત્યાં બસ સ્ટેશન આગળ સંતો નીકળતા હતા કંઈ યાત્રામાં જવા માટે. સ્વામી બાપા ત્યાં ભેગા થયા, એ મને ટ્રેન સ્ટેશન છે, અને બાપાએ શિહરી સ્વામીના ગાતેરને પોતે ગાંઠ બાંધી દીધી જાતે, કે હું તને આમ ગાંઠ બાંધી. બાપાને છે ને બહુ એકદમ બહુ સુંદર ગાંઠ હોય છે, આમ ગુલાબ જેવી લાગે,
આમ હૃદય કમળ આગળ પેલો આમ હૃદય ગુલાબ ગોઠવાયું ને એવું બહુ સુંદર લાગે. આની વાત છે ને 98માં બાપા ભોડવા જતા હતા લંડનમાં, ત્યારે વાત નીકળી. અને લંડનમાં તો અમે ઠંડી તો હોય જ, એટલે વલ્લભ સ્વામી જુદા જુદા સંતો બધી વાત કરી કે નિર્ગુણ સ્વામી આવી રીતે ગાંઠ બાંધતા ને આવી રીતે ગાંઠ બાંધતા. પછી વાત કે બાપા જે ગાંઠ બાંધે છે બહુ એકદમ સ્વીટ અને એકદમ બહુ જ સ્વીટ લાગે છે ગાંઠ, એમ એકદમ પરફેક્ટ. જરાય પણ તો ગાંઠ બાંધે ના આવે ને લઠ્ઠો થઈ જાય આખો મોટો ગુલાબને બદલે, પછી કંઈક બીજું કંઈક થઈ જાય. એટલે બાપા જે બાંધે છે ને બહુ, પછી એમાંથી સંતોની વાત નીકળી કે સંતો અત્યારે કોઈ બાંધતા આવડતો નથી. એમાં પછી યોગ વિવેક સ્વામી વાત નીકળી. યોગ વિવેક સ્વામી લંડનમાં ત્યાં સેવા કરે છે, પોતે ડોક્ટર છે, MBBS સાથે લેસ્ટરમાં જતા પોતે. હવે એ ત્યાં પાછા લંડન જ મુકાયા. તો પછી સંતો બધી વાત કરી કે સ્વામી આ ધોતી કઈ રીતે બાંધે છે તમે જોયું છે? એટલે કે ના બતાવો. બાપા સુતા સુતા પાછા ઊભા થઈ ગયા સહેજ, અને પછી જોયું કે પ્રોફ, બાપાને પ્રોફ તરીકે બોલાવે છે, પ્રોફ તો કઈ રીતે ગાંઠ બાંધે છે, ગાતરિયું બાંધે છે. તો પ્રોફની એક સ્ટાઇલ કે ગાતરિયું છે ને પેલા આખું નીચે પાથરી દે ચારે ચાર બધા, અને પછી એમાં પેલું શું કહેવાય શાલ મૂકે, અને શાલ છે ને પછી સાઈઝ નાની મોટી હોય ગાતિયારા કરતા. એટલે એક છેડો આમ પકડે, પછી આ બધું છેડા આવે ને એ છેડો પકડે, અને બધા ચારે ચાર બધા છેડા ભેગા થાય, અને પછી આમ કરીને આમ એવી રીતે ગાંઠ બાંધે ને. બાપા એટલા બધા હસ્યા ને, પછી બાપાએ કૃષ્ણવલ્લભ સ્વામી કીધું કે તમને શીખવાડજે કે આપણે કેવી રીતે ગાંઠ બાંધીએ છીએ. એ નાની વસ્તુ છે, ક્યારેક તો હાથ ધોતા. વિશ્વેશાનો પ્રસંગ બધા કહે છે, વિશ્વેશામી જ્યાં નવા નવા આવ્યા બાપા સાથે ફરતા હતા ભાદરામાં, બાર સંડાસમાં જાઉં નવા ભાઈ લંડનના અને લાખોપતિનો દીકરા, હવે ક્યાંથી ફાવે. એ પેલા કહે છે કે મેં કે 10 દિવસ સુધી રોકી રાખ્યું હતું, 10 દિવસ સુધી કે મારે કે બહારે ક્યાં ખાડે જાઉં કે મને તો ફાવે જ નહીં, પણ પછી શું કરું કે 10 દિવસ પછી કે ખબર પડી કે આપણને હાથ ધોવા કેવી રીતે શું કરું. બાપાએ પછી શીખવાડ્યું કે લોટો આપણે લઈને જઈએ, એક તો પછી પોતાનો લોટો હોય અને એના પછી ખાવાનું સાથે રાખવાનું હોય. બાપાએ શીખવાડ્યું કે લોટો સાથે કેવી રીતે સંડાસ લઈ જાઓ, લોટોમાં પછી પાણી દ્વારા પેલા આપણને અમને પણ ખબર નથી બહાર જવાનું થયું ત્યારે ખબર પડી કે ઘૂંટણ વચ્ચે આ કેવો ટેકનિક છે જાણવા જેવું છે. ઘૂંટણ વચ્ચે પેલો લોટો રાખવાનો, પછી આપણે હાથથી જે 17 વાર હાથ ધોવાના, દૂરથી એ 17 વાર હાથ ધોવાના, પછી લોટો કઈ રીતે માંજવાનો, અને પાછો એ ઠાકોરી લોટો લોટો થાય ત્યારે લોટો ચોખ્ખો થયો કહેવાય. આ બધું જ બાપાએ ઝીણું ઝીણું એ વિશ્વેરી સામે પણ સમજાવેલું, બસ શીખવાડ્યું. અને એ વિશ્વેરી સામે અત્યારે અક્ષરધામમાં પોતે મહાન તરીકે બિરાજે છે, કોઠારી તરીકે બિરાજે છે. આવી નાની વસ્તુ બાપાએ શીખવાડી હોય. પ્રવચન નારાયણ સ્વામી પોતાનો પ્રસંગ કહે છે કે પેલા નવા નવા આવેલા કંઈ બોલને કંઈ ફાવટ નહીં, તો મુંજાઈ ગયા કે બાપા આપણે તો સાધુ થયા કથા વાર્તા આવડતી નથી શું કરશો બાપા. બાપા કે એમાં શું? બાપા એ શીખવાડે કે જો પેલા છે ને એકદમ પ્રેમથી શીખવાડે કે આપણે પેલા એક મારોનો પ્રસંગ કહેવાનો, પછી એનો બારમાં નિરૂપણ થઈ જાય, પછી એક પરમહંસનો પ્રસંગ કહેવાનો, અને એ પતે પછી એક યોગીબાપાનો પ્રસંગ કહેવાનો, પછી ગુરુ પરંપરાનો પ્રસંગ કહેવાનો. સ્વામી એવું કીધું કે યોગીબાપાનો પ્રસંગ કહેવાનો, પછી ગુરુ પરંપરાનો પ્રસંગ કહેવાનો, એટલે કે પોતાનો. પછી કે કીર્તન સૂજે તો પછી ત્યાં હોય છે કંઈ કડી પણ બોલાય, કંઈ યોગ બોધ કથા કહેવાય, અને બસ કે આપણે શું કરવાનું. જો કે હું આવું કરું છું, બાપા એવું કે આપણે સ્વામી વાત એને બેસવાનું કે મહારાજ સ્વામી યાદ કરી, અને જે સ્વામીની વાત પહેલી આવે એ પહેલાં આપણે બોલી નાખવાની, પછી જે પણ કંઈ યાદ આવે આવી રીતે પ્રસંગ કહેવાના, કંઈક બોધ કથા કહેવાની, અને જેટલું કંઈ યાદ આવે બોલવાનું, મેટર ખૂટી જાય બીજી સ્વામી વાત બોલવાની. આપણે 1.5 કલાક બોલું છું, ક્યાં બોલું વધારે બોલું છું, આપણે 2, 3, 4, 5 જેટલી વાત બોલે બોલી નાખવાની. આવી રીતે નારાયણ મુનિ સ્વામીને બાપાએ કથા વાર્તા કરતાં શીખવાડ્યા. આજે એ નારાયણ મુનિ સ્વામી સંતોના ક્લાસ લે છે પ્રવચનના, અને સારંગપુરમાં તમે જે સંતો બધા સાંભળો છો, બધા ત્યાગભાષા સ્વામીના જે બધા સારા સારા બધા વક્તાઓ આપણે જે સંસ્થામાં જોવા મળે છે બધા, એ તૈયાર કરનાર નારાયણ મુનિ સ્વામી. આ તે નાના

એટલે ચોખાને તુવેરની દાળ સાથે પલાળી અને એક સાથે ચૂલામાં ચૂલે ચડાવી દીધી. શું થાય, ચોખાને જેમ દાણો ચડી જાય એમ તુવેરની દાળ ના ચડી જાય તરત. એટલે તો રાહ જોઈ ભાઈએ કે ભાઈ આ ચોખા ચડી ગયા પણ તુવેરની દાળ કેમ ચડતી નથી, અને મૂંઝાઈ ગયા. બે ત્રણ વાર આમ વિસલપેલી વાગીને બધું કંઈક થતું જ નથી, કેમ કંઈક ગડબડ છે, તણાવે આવી ગયા, ચૂલામાં કંઈ પ્રશ્ન છે. એટલે મૂંઝાઈ ગયા કે સમયમાં આવશે ને વટશે, પિતાની બીક હોય ને કે કંઈક બગડશે ઘરમાં તો પિતા આવશે એટલે વાળો પડશે આપણો. એ વખતે કરકસરમાં દિવસો એટલે કે જાટો તો બગાડ થયો બાપ, કઈ રીતે પોસાય આવી તેમ બાપા આવ્યા. એ ગભરાતા ત્યારે જ પિતા આવે, જ્યારે ભૂલ થાય ત્યારે જ આવે. સંતો બધાનો અનુભવ છે કે જ્યારે કંઈક તકલીફ થયો હોય કે આવું પાછું ત્યારે જ બાપા જોવા માટે કે ચાલો આપણે જોવા માટે કે આજે કેમ આવું છે, ગઈકાલે જ્યારે સાફ કર્યું ત્યારે કેમ ના આવ્યા. પણ એ જ દિવસ આવે બાપા આવ્યા ત્યાં કે શું કેમ રસોઈ થઈ ગઈ, કે બાપા ખીચડી હજી ચડતી નથી. હવે કે કેમ, કેવી રીતે શું કર્યું, કે ક્યાં નહીં મૂકી છે કે સ્વામી અડધો કલાક કલાક થઈ ગયો હવે તો, પણ કેમ ના ચડે, કે કેવી રીતે ચડે મૂકી દે, કે બાપા કે કેવું ના કરાય કે હંમેશા છે ને તુવેરનો દાણો હોય ને એ હંમેશા થોડો કઠણ હોય. એટલે પહેલાં આપણે જ્યારે એમ આપણે તુવેરની દાણે પણ પલાળીએ પણ પાણી પહેલાં ગરમ કરતા મૂકી દેવું એટલે ટાઈમ ના બગડે. પાણી જ્યારે

પૂરું થઈ જાય પછી તોણી દાણ મૂકી દેવી અંદર, એટલે તોણી દાળ બરાબર ચડી જાય. બાબા પહેલા તો દાણો ચાખ્યો જોયો કિનાર બરાબર, બાબા કહે કે તોણી દાળ નાખી દેવાની, તોણી દાળ ચડી જાય પછી જ પેલા ચોખા નાખીને, એટલે એકદમ બાબા કહે છે એકદમ સરસ મજાની ઢીલી ઢીલી ખીચડી તૈયાર થઈ જાય. એ ઘનશ્યામ પ્રસાદ સ્વામી પછી મોટા મોટા લાખો માણસો જમાઈ શકે એવા બધા રસોડા કરતા થઈ ગયા. આ બાપાના એમના મૂળમાં આવી રીતે નાની નાની શીખ પણ પોતે આપતા રહ્યા છે. આવા બીજા પણ કેટલાક પિતાના પ્રસંગો આપણે હવે આગામી દિવસોમાં જે જોશું. શ્રી સ્વામિનારાયણ.

સ્વામિનારાયણ ભગવાનના અત્યંત લાડીલા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ભુજની અંદર 10 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરે છે. એમને ભણાવવાવાળા ગુરુ અભયદાનજીને અત્યંત સંતોષ થાય છે. જ્યારથી પાઠશાળા સ્થાપી ત્યારથી જેટલા વિદ્યાર્થી આવ્યા છે તેમાં સર્વશ્રેષ્ઠ કહી શકાય એવા લાડુદાનજીને પોતાની અંતરની બધી જ વિદ્યાઓ, એમને જે કંઈ આવડતું હતું શાસ્ત્રમાં જે હતું એ બધું જ એમને શીખવે છે. અભયદાનજી પાસેથી લાડુદાનજી શું શું શીખ્યા તો એમાં કુદરતી દૈવી શક્તિ અને ઈશ્વરીય શક્તિ હોવાને કારણે બહુ જ ટૂંક સમયની અંદર, કહેતા કે 10 વર્ષના ટૂંકા ગાળાની અંદર, તેઓ પિંગળ શાસ્ત્રનો તમામ અભ્યાસ કરી ચૂક્યા છે. છંદોની અંદર અમૃત ધ્વનિ છંદ છે, અત્યંત અઘરો કહેવાય છે. એના અર્થ કરવા એ પણ ખૂબ અઘરા કહેવાય. એ લાડુદાનજીને હસ્તા કમલવત હતું. ચારણી શાસ્ત્રની અંદર ડીંગળ ગીતોમાં ત્રકટબંધ અને વકટબંધ આ ખૂબ અઘરા પ્રબંધો ગણાય છે, તે પણ તેઓ શીખ્યા. કવિત્વની અંદર ખટવિદ્યાની, અષ્ટવિધાની, ખટવિધાની, પ્રબંધમાં અધરોષ્ટ પ્રબંધ અને ચિત્ર પ્રબંધ. અદ્રષ્ટ પ્રબંધનો એક પ્રસંગ આગળ આપણે જોઈશું કે એવો પ્રબંધ હોય કે બે હોઠ વચ્ચે સોય મૂકવામાં આવે અને આખો એ છંદ બોલવાનો, સોય પડે નહીં અને હોઠમાં લોહી નીકળે નહીં. અત્યારની ભાષામાં, અત્યારના વિદ્યાશાસ્ત્રની અંદર આ વિદ્યા લુપ્ત થઈ ગઈ છે અથવા અશક્ય જેવી છે. પરંતુ અધરોષ્ટ પ્રબંધ અને ચિત્ર પ્રબંધ જેવા અઘરા પ્રબંધો પણ તેઓ શીખી શકે. લાડુદાનજીએ ચારે ચાર વિદ્યા આ પ્રમાણે પ્રાપ્ત કરી છે. વળી એ મહાધર્મશીલ, અત્યંત નિર્માની, નિર્વ્યસની, બાળ બ્રહ્મચારી અને ગાંધર્વ જેવા આ પ્રમાણે પોતે હતા. અભયદાનજી આ પ્રમાણે ત્યાંના જે રાયધણજી રાવ છે, ભુજના રાવ, એમને કહે છે કે મારા પુત્ર કરતાં પણ આ શિષ્ય પ્રત્યે મને વધારે પ્રેમ છે. હું ગુરુ હોવા છતાં પણ એમની પાસેથી ઘણું ઘણું શીખ્યો છું અને આ પ્રમાણે તમે એમનો પદવીદાન સમારંભ કરો. ભુજ મહારાવ તરફથી પ્રથમ તો એમને અતિશયોક્તિ જેવું લાગ્યું કે કોઈ વિદ્યાર્થી આટલા ટૂંકા સમયની અંદર આવું ને આટલું ભણી શકે એમના માન્યામાં આવતું નહોતું. અને ભુજની અંદર આ પિંગળ પાઠશાળા શરૂ થઈ ત્યારથી આવી વાત કોઈ વિદ્યાર્થી માટે કોઈએ કરી હોય એવું પણ એમને જાણવામાં આવ્યું નહોતું. પરંતુ ભણાવવાવાળા જે અભયદાનજી પ્રત્યે ભુજ મહારાવ સાહેબને અત્યંત વિશ્વાસ હોવાથી, પેઢીગત વર્ષોથી તેઓ શ્રી ભણાવતા હોવાથી, સત્ય અને સ્પષ્ટ વક્તા હોવાથી લાડુદાનજીનો પદવીદાન સમારંભ કરવાનું નક્કી કરે છે. દિવસ નક્કી થયો. લાડુ

અનજી ચારણી પોશાક પહેરી અને સભામાં પ્રવેશ કરે છે. એ જ સમયે ભુજ મહારાવ સાહેબને એમના પ્રત્યે અત્યંત ભાવ થાય છે. જેણે ભગવાન સભામાં પ્રવેશ કરતા ને એટલી દિવ્યતા આ લાડુદાનજીમાં એમને દેખાય છે. અને આ પ્રમાણે નક્કી થયા પ્રમાણે લાડુદાનજી અમૃત ધ્વનિ ત્રકટબંધ વગેરે છંદો સંભળાવે છે, એના અર્થ કરી બતાવે છે. મહારાજા શ્રી ખૂબ રાજી થાય છે. એને તોપખાનામાંથી તોપો મંગાવી અને એનું બહુમાન કરવામાં આવે છે. સોના હીરા જડિત ગંઠા પગના તોડા ટૂંપીઓ મોહનથાળ હેમકળા વેઢ વીંટીઓ કટારી જમજો આશા લાકડી આવી રીતે ઘણી ગદીઓની બધી ભેટ સોગંદ આપી અને એમનું બહુમાન કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ એમને આગ્રહપૂર્વક કહેવામાં આવે છે કે જો તમે હવે કાયમી અમારા રાજ્યમાં રોકાઈ જાઓ તો બાર ગામનું પરગણું આપું અને આ પ્રમાણે તમે તમારા માટેની તમામ જે કંઈ વ્યવસ્થા કરવાની હોય એ બધી જ અમે કરવા તૈયાર છીએ જો તમે અહીંયા રહો તો. વિદ્યાભ્યાસ પછી પ્રથમ જ અલામાં આટલું બધું માન સન્માન બહુમાન મળ્યું

આગળ ચાલતા ધમડકા ગામ આવે છે, કચ્છનો જ, ભુજની નજીક જ છે. ધમડકાની અંદર જ્યારે તેઓ શ્રી પ્રવેશ કરે છે ત્યારે ત્યાં આગળ એક ભટ્ટાચાર્યજીનો યોગ થાય છે. કનક કુશળ ભટ્ટાચાર્યના દીકરા વિજય કુશળજી એ પણ વિદ્યાવારિધિ હતા, સંગીત શાસ્ત્રની અંદર ખૂબ જ નિપુણ હતા અને બીજી બધી વાદન વગેરે ઘણી બધી કળાઓ તેઓ શ્રી જાણતા હતા. લાડુદાનજી જ્યારે ધમડકા આવ્યા ત્યારે આમ તો ભુજ મહારાવ સાહેબે જ એમને કહેલું કે તમે ધમડકા થઈને પછી જ જજો. ધમડકામાં આવ્યા અને વિજય કુશળજી ભટ્ટાચાર્યનો યોગ થયો. એમને થયું કે આમની પાસેથી પણ સંગીત વગેરે વિદ્યા મારે શીખવી જોઈએ અને તેઓ શ્રી ત્યાં એમની પાસે સંગીત વિદ્યા માટે રોકાય છે. આગળ આપણે જે વાત જાણીતી સંગીત શાસ્ત્રની, પરંતુ તેઓ અહીં ધમડકામાં આ વિજય કુશળજી મહારાજ ભટ્ટાચાર્યજી પાસેથી શીખે છે. પ્રથમ વર્ષના સંસ્કૃતમાં પણ એમની પાસેથી અત્યાર સુધી તો પિંગળ શાસ્ત્રનો જ અભ્યાસ કર્યો છે. હવે વિજય કુશળજી ભટ્ટાચાર્ય પાસે સંગીત સંસ્કૃતની અંદર પણ તેઓ ખૂબ પંડિત થાય છે. પછી અશ્વવિદ્યા, ગજવિદ્યા, સામુદ્રિક શાસ્ત્ર અને આ બીજી બધી ઘણી બધી વિદ્યાઓ આ પ્રમાણે એમની પાસે શીખે છે. એવું કહેવાય છે કે વિજય કુશળજી ભટ્ટાચાર્ય પણ એટલા બધા કુશળ હતા, એમણે કહ્યું કે 64 વિદ્યાઓમાંથી તમારે કઈ કઈ વિદ્યા શીખવી છે, અને લાડુદાનજીએ 24 વિદ્યાઓ પસંદ કરી અને એ 24 વિદ્યાઓ આ પ્રમાણે કે તમે મને શીખવો. એમાં આવતું હતું ગીત, વાદ્ય, નૃત્ય, નાટ્ય, શિલ્પ, રત્ન પરીક્ષા, પાકશાસ્ત્ર, તરવાની કળા, અશ્વવિદ્યા, શુકન કળા, આ ઉપરાંત વિદુર નીતિ, ચાણક્ય નીતિ, શુક્ર નીતિ, આવી બધી 24 વિદ્યાઓ એમણે પસંદ કરી અને 2 વર્ષના ટૂંકા ગાળાની અંદર પિંગળ શાસ્ત્ર ઉપરાંત આ બધી જ વિદ્યાઓ આ પ્રમાણે એમની પાસેથી તેઓ શીખ્યા. વિજય કુશળદાસજી, વિજય કુશળ ભટ્ટાચાર્ય પાસેથી એવું ને એટલું શીખ્યા કે ભટ્ટાચાર્યને પણ પોતાનું ગૌરવ વધ્યું. એમની પાસે અત્યાર સુધી વિદ્યા હતી પણ વિદ્યા પારંગત કોઈ શિષ્ય નહોતા. આટલું શીખ્યા પછી ભટ્ટાચાર્યજી એક વાત બહુ સરસ કરે છે, આજે આપણે તમે વિદ્યા શીખ્યા કે મારી પાસે હતી, પરંતુ એ વિદ્યા અખંડ નથી, એ વિદ્યા સર્વકાળે રહેતી નથી, એ વિદ્યા 2 રીતે નાશ પામે છે. એક તો કાળક્રમે, અથવા તો જે વ્યક્તિ એ વિદ્યા શીખ્યા હોય એના શરીરની અંદર પણ કંઈક પણ એવો ભાવ ભજવે, ભાગ ભજવે, ત્યારે એ વિદ્યા એમની નષ્ટ થાય છે. શરીરની અંદર કોઈ ખોડખા પણ આવે, વૃદ્ધા અવસ્થા આવે ત્યારે પણ એ વિદ્યા નષ્ટ થાય છે, અથવા તો કાળક્રમે કરીને કોઈ શીખવાવાળું ન હોય તો પણ એ વિદ્યા નષ્ટ પામે છે. વળી આ બધી વિદ્યાઓ કેવી છે, લોકરંજનની વિદ્યા છે કે એ વિદ્યા શીખીએ ત્યારે આનંદ આવે, પણ કોઈક વાર એ વિદ્યામાંથી દુઃખ પણ થવાની શક્યતા છે. અહીંયા એનું વિશેષ નિરૂપણ નથી કરતા, પણ પોતે જે વિદ્યા શીખ્યા હોય એના કરતાં પણ વધારે કોઈ

વિદ્યાવાન માણસ મળે એટલે પોતાને દુઃખ થાય, એના પ્રત્યે ઈર્ષ્યા થાય. એટલે કે આ બધી વિદ્યાઓ એ આ લોકની વિદ્યા છે, પરાવિદ્યા અપરાવિદ્યા છે, અને પરાવિદ્યા છે. પણ અપરાવિદ્યા જો શીખે તો એ વિદ્યા હંમેશા સુખ આપે. એટલે ભટ્ટાચાર્યજી એમને કહે છે કે તમે બધી કળાની અંદર નિપુણ થયા છો પણ કળા નિપુણ નથી, બધી કળામાં નિપુણ છો પણ કળા નિપુણ નથી. લાડુદાનજી કે કળા નિપુણ એટલે શું? અને ભટ્ટાચાર્યજી કળા નિપુણનો અર્થ કરે કે શ્રી પરમાત્મામાં સદાકાળ એક ચિત્ત રાખવું, એ કળાને જે જાણે એને કળા નિપુણ કહેવાય. એ કળા જાણ્યા પછી ક્યારેય એમાં ન્યૂનતા રહેતી નથી, એને ત્રણેય લોકની અંદર કોઈ પરાભવ કરી શકતું નથી. આવી જ્યારે વાત કરી ત્યારે લાડુદાનજી કહ્યું કે એ કળા કોની પાસેથી શીખાય? ત્યારે ભટ્ટાચાર્યજી કે જે કોઈ મહાપુરુષ, યોગી પુરુષ, ઈશ્વાવતારી પુરુષ હોય એમની પાસેથી એ કળા શીખી શકાય છે, એ કળા શીખવવાની મારી પાસે શક્તિ નથી. આટલી વાત કરીને પછી કહ્યું કે અહીં ધમડકાની અંદર બે દૈવી જીવો છે, એક તો અહીંના રાજા રાયધણજી અને બીજા સ્ત્રી પાત્ર છે કરણીબા. આ બેનો પણ તમે સમાગમ કરજો, એમને પણ જરા મળવા જેવા આ દૈવી જીવો છે. રાયધણજી અને કરણીબાનું નામ સાંભળી અને લાડુદાનજીને એમને મળવાની ઈચ્છા થાય છે. રાયધણજીના દરબારની અંદર લાડુદાનજી આવે છે, કરણીબા એમનું સ્વાગત કરે છે અને આ પ્રમાણે એમને આવકાર આપે છે. યોગાનુયોગ એ જ દિવસે રામાનંદ સ્વામી રાયધણજીના દરબારમાં પધારે છે. રામાનંદ સ્વામી પાસેથી આ પ્રમાણે બધા કથા વાર્તા સાંભળતા હતા. કરણીબા અને રાયધણજીએ રામાનંદ સ્વામીનો વિશેષ પરિચય કરાવ્યો. લાડુદાનજીને પ્રત્યક્ષ રામાનંદ સ્વામીના દર્શન થયેલા નથી. લાડુદાનજી જ્યારે માતાના ઉદરની અંદર હતા એ સમયે રામાનંદ સ્વામી ત્યાં પધારેલા છે, અને એ સમયે લાડુદાનજી પોતે એવું બોલ્યા હતા કે પ્રગટ ભગવાન કી બાત સુનાઈએ, અને રામાનંદજીએ એ વખતે એને પ્રત્યુત્તર આપેલો પ્રગટ ભગવાન કી બાત હમ ક્યાં સુનાએ, અમે પ્રગટ ભગવાનની વાતો શું સંભળાવીએ, પ્રગટની વાતો તો તમે કરશો. પરંતુ પ્રત્યક્ષ એમને રામાનંદ સ્વામીના દર્શનનો યોગ થયો નથી. આજે અહીંયા આગળ રામાનંદ સ્વામીના એમને દર્શન થાય છે અને રામાનંદ સ્વામી પાસે તેઓ બ્રહ્મધામ જવાની ઈચ્છા વ્યક્ત કરે છે. એ વખતે રામાનંદ સ્વામી એનો પૂર્વ વૃત્તાંત અને જે કંઈ આગળ આપણે અત્યારે વાત સાંભળી પ્રગટ કી બાત સુનાઈ એ બધી પૂર્વ વૃત્તાંતની વાત કહે છે. લાડુદાનજીને રામાનંદ સ્વામી પ્રત્યે ખૂબ સ્નેહ થાય છે અને એમને બ્રહ્મધામ જવાનો ખૂબ આગ્રહ રાખે છે કે તમે મને બ્રહ્મધામના દર્શન કરાવો. અત્યંત આગ્રહપૂર્વક જ્યારે એવું પૂછ્યું ત્યારે રામાનંદ સ્વામી એમને કહે છે કે તમે એક મહિના સુધી સારણ ગંગામાં સ્નાન કરો. ધમડકાની બાજુમાં એક ગંગા, એક નદી વહે છે, એ નદીનું નામ છે સારણ ગંગા. તમે એક મહિના સુધી સારણ ગંગામાં સ્નાન કરો, ત્યાર પછી તમને એક સિદ્ધ પુરુષ મળશે. વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તે શ્વેત વસ્ત્રધારી વૃદ્ધ યોગી પુરુષ, નોળી બસ્તી ધોતી ક્રિયા કરતા તમે જોશો, અને એવા પુરુષને જોઈને એના પગ પકડી લેજો અને તમે એમની પાસે માંગણી કરજો કે અમને પ્રગટ પ્રભુના દર્શન કરાવો. રામાનંદ સ્વામીના કયા પ્રમાણે, રામાનંદ સ્વામીને ગયા પછી સારણ ગંગામાં દરરોજ સ્નાન કરવા માટે જતા હતા. બરાબર એક મહિના પછી એમને ત્યાં એક સિદ્ધ પુરુષ મળ્યા. જેવી રામાનંદ સ્વામીએ વાત કરી હતી એવા શ્વેત દાઢીવાળા યોગી પુરુષના દર્શન કરી અને લાડુદાનજીના પગ પકડીને કહે છે કે મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો. એ વખતે જે સિદ્ધ પુરુષ છે એમને કહે છે કે હું 350 વર્ષથી પ્રગટ ભગવાનના દર્શન કરવા માટે તપશ્ચર્યા કરી રહ્યો છું, સારણ ગંગામાં દરરોજ સ્નાન કરું છું, પરંતુ હજી સુધી મને પ્રગટ ભગવાન મળ્યા નથી. પરંતુ રામાનંદ સ્વામીએ કહેલું કે એ તમને પ્રગટ ભગવાનના દર્શન કરાવશે એટલે એમની પાસે બહુ આગ્રહ રાખ્યો. ત્યારે યોગી પુરુષે એમ કહ્યું કે તમે એવું કરો, અહીંયાથી થોડે દૂર આ પ્રમાણે રતાળીયો ડુંગર છે અને ત્યાં આગળ ત્રિપંખા મહાદેવ છે અને ત્યાં આગળ તમને આ રીતે એમના દર્શન થશે. ઘરે આવીને કરણીબા પણ એવી વાત કરે છે અને અહીંયા આગળ આ સિદ્ધ પુરુષ પણ કહે છે કે એ ભગવાનના હજી મને દર્શન થયા નથી પણ મારી સાધનાને કારણે પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે ને એ મને દર્શન થાય. આજની તારીખે
ગિરનારની તળેટીમાં દત્તાત્રેયની ટૂંક ઉપર ત્યાં આગળ આમ પગ લબડાવી લટકાવી અને બેઠા છે એવા મને અહીંયા દર્શન થઈ રહ્યા છે. પરંતુ એ સિદ્ધ પુરુષ, એ પ્રગટ પુરુષ અહીંયા આગળ આવતા થોડોક સમય લાગશે, એની હું તમને નિશાની આપું. ત્રપંખો ખીજડો છે ત્યાં આગળ તમે થોડાક દિવસ પછી જો જશો તો ત્યાં તમને એક યોગી પુરુષ મળશે અને એ યોગી પુરુષ એ જ પ્રગટ ભગવાન હશે. આ પ્રમાણે પહેલાં 350 વર્ષથી સાધના કરનાર યોગી પુરુષે આવા એમને આશીર્વાદ આપ્યા અને આશ્વાસન આપ્યું. એકાદશીના દિવસે અહીંયા આગળ જે રીતે કહ્યું તો એ ત્રિપંખા ખીજડાની પાસે નીલકંઠ વર્ણીનું આગમન થાય છે અને એમના દર્શન કરે છે. લાડુદાનજીને ભગવાન સ્વામિનારાયણના વર્ણી વેશે, નીલકંઠ વેશે અહીંયા આગળ દર્શન થાય છે અને થોડાક સમય પછી આ પ્રમાણે નીલકંઠવર્ણી તો અદૃશ્ય થાય છે. એ છબીની અંદર એમની ચિત્તવૃત્તિ ચોંટી ગઈ. પરંતુ અહીંયા આગળ પણ હવે અભ્યાસ એમનો પૂરો થયો છે. ધમણકાની અંદર બરાબર 2 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી હવે અહીંયાથી તેઓ શ્રી આગળની વાટે આ પ્રમાણે એમને જવું છે. રસ્તાની અંદર જે જે બધા ગામો આવે ત્યાં આગળ બીજી તો એમને કોઈ ઓળખાણ નથી, પણ આ જ બધા દરબારશ્રી જેમ ભુજ રાવ સાહેબે ધમણકાની ઓળખાણ આપી એમ ધમણકા નરેશ રાયધણજીએ એમને કહ્યું કે રસ્તામાં ધાંગધ્રાની અંદર રણમલ બહાદુર છે, એમને ત્યાં તમે રાત વાસો કરી અને ત્યાં તમે એક રાત રોકાય ને પછી તમે આગળ જજો, એવો એક કાગળ લખી આપ્યો. લાડુદાનજી કોણ છે, એમણે કેટલી કેટલી વિદ્યા વરેલી છે એ બધો પરિચય આપતો એક પત્ર એમણે ધાંગધ્રા નરેશ રાયધણજીને મોકલી આપ્યો. અને લાડુદાનજી પોતાના સાધ સમાજ સાથે, બહુ મોટો રસાલો એમની સાથે છે અને ધાંગધ્રા આ પ્રમાણે રણમલજીના ત્યાં આવીને રહેવા છે, વસે છે. રણમલજીને ત્યાં જ્યારે તેઓ શ્રી આવ્યા ત્યારે એમણે આ રીતે એમનો જે પરવો પત્ર આવ્યો એ અનુસાર પોતાના સમગ્ર રાજ્યની અંદર કહેલું કે આવા એક કવિ આપણા રાજ્યની અંદર પધારી રહ્યા છે, કોઈને એમની સાથે શાસ્ત્ર ચર્ચા કવિત ચર્ચા કરવી હોય તો આ પ્રમાણે આપણે એક સભાનું આયોજન કરેલું છે. સમગ્ર રાજ્યની અંદર પત્ર ફેરવવામાં આવ્યો પણ લાડુદાનજીની સામે કોઈ શાસ્ત્ર ચર્ચા કે કવિત્વ ગાવા માટે કોઈ તૈયાર થયું નહીં. લાડુદાનજીને એટલી બધી ખ્યાતિ સાંભળી હોય ધાંગધ્રા નરેશે રાતનો કાર્યક્રમ તો ગોઠવો, પ્રથમ શતાબ્દીની પ્રયોગ કર્યો, ગણિતના કેટલાક હિસાબો, ગ્રહ નક્ષત્રો, સૂર્યચંદ્રની ગતિ, અણુકેલ, કોયડા, ઉખાણા, ગુઢાર્થ કાવ્ય, આવું બધું કેટલુંક એક રાતની અંદર સંભળાયું અને રાયધણજી ખૂબ એમના ઉપર રાજી થયા. એવું કહેવાય છે કે લાડુદાનજીએ ફક્ત 1 કલાકની અંદર ગુજરાતી, હિન્દી, વ્રજ, મારવાડી, કચ્છી, સંસ્કૃત અને ઉર્દુ 7 ભાષાની અંદર 100 જેટલા શીઘ્ર કાવ્યો નાના રચી અને ત્યાં આગળ સંભળાવ્યા. આખી સભા સ્તબ્ધ બની ગઈ. ચારેય દિશામાંથી આવેલા કવિઓ, પંડિતો, મહાપુરુષો, વીર પુરુષો, મુત્સદીઓ, વેપારીઓ, કારીગરો, ખેડૂતો, સંગીતકાર, ચિત્રકાર, કલાકાર, બાવા, ફકીર, મંત્રશાસ્ત્રીઓ, મલ્લ વિદ્યાવાળા અને ગાય ભેંસના ગોવાળો અને જોક કહેવાળા જોકીઓ, દરેક પ્રકારની સ્ત્રીઓ પોતપોતાની કળાના વિષયના સચોટ ઉત્તર સાંભળી અતિશય રાજી થાય છે. અને રાયધણજી પણ એમને આગ્રહપૂર્વક 6 મહિના સુધી રોકાવાનો આગ્રહ કરે છે. પરંતુ લાડુદાનજી કહે છે કે મારે તો મારા મૂળ વતનના ગામ તરફ જવું છે, ઘણી બધી ભેટ સોગાન સર્ટિફિકેટ અને પ્રસન્નતારૂપે પુરસ્કાર આ પ્રમાણે આપે છે. સોનેરી સજ્જથી શણગારેલ 2 કાઠિયાવાળી ઘોડા, 1 બિકાનેરી ઊંટ, નીલમ જડાવ 2 પોંચીઓ, 11,000 રૂપિયા રોકડા, પછી કાનના 2 કુંડળ, 1 હેમટુપિયો, કડા વેઢ વીંટી અને પગની 2 બેડીઓ, આટલો બધો શણગાર સજી અને લાડુદાનજીને ત્યાંથી વિદાય કરે છે. વિદાયની સાથે એક માન સન્માન પત્ર આપે છે અને કહે છે કે રસ્તામાં જામ નરેશ જામ સાહેબ આવે છે તો ત્યાં પણ તમે 1 વાસો રોકાઈ જજો, કારણ કે જામનગરના નરેશ જે જામ સાહેબ હતા એમની સાથે ધાંગધ્રા નરેશ રણમલજીના બેન આછુબાને પરણાવ્યા હતા. એટલે આછુબા ઉપર એક પત્ર લખી આપે છે, આવી ઓળખાણ કરે છે, એમની શું શું વિશેષતા છે ને એનો શું લાભ લેશો એવું કહીને ત્યાં આગળ મોકલે છે. જામનગર પણ જામ નરેશ એમના મુખ્યમંત્રી રણછોડજી દિવાન પાસે એમનું ખૂબ સ્વાગત કરાવે છે અને આગળના પૂર્વ આયોજિત પ્રમાણે સભાનું આયોજન કરે છે. રણછોડજી દિવાને એમના રાજ્યની અંદર એક ઈડરનો કવિ ત્યાં આગળ રહેતો હતો અને એ કવિ
અત્યાર સુધીમાં લાડુદાનજી આવ્યા નથી ત્યાં સુધીમાં સૌથી શ્રેષ્ઠ સાબિત થયેલા છે. અને તેઓ પણ કંઈક જુદી જુદી બધી દ્વિઅર્થી જે આગળ લાડુદાનજી કંઈક કાવ્ય શીખ્યા છે એવું કંઈક થોડું શીખેલા છે. અને એ વારે વારે એક કાવ્ય લોકોને સંભળાવતો હતો, એનો અર્થ કરવાનું કહેતા, પણ એનો કોઈ અર્થ કરી શકતા નહીં એટલે ઈડરિયા કવિશની વાહ વાહ બોલાતી હતી. અહીંયા આગળ લાડુદાનજી જ્યારે આવ્યા, રાતની સભાનું આયોજન થયેલું છે અને એ સભાની અંદર આ ઈડરિયા કવિશીએ આ પ્રમાણે પોતાનું કાવ્ય લાડુદાનજીને આપે છે. કોઈ અજબ તમાશા દેખા, કાવ્યનું મુખ્ય શીર્ષક છે અજબ તમાશા દેખા. આ કાવ્યનો અર્થ કરી બતાવવાનો છે. લાડુદાનજીના હાથમાં આ કાવ્ય જેવું આવ્યું એટલે તરત જ લાડુદાનજીએ કહ્યું કે હો આ કાવ્ય તો જામ નરેશ એના જે કુળ કુટુંબ પિતામહ શ્રી રાવ સાહેબના ઉપર જ એમની ચોથી પેઢીએ વિભા જામ ઉપર લખાયેલું છે. અને આ કાવ્ય તો જે કોઈ બોલી શકે છે ને એને પણ આનો અર્થ મારા ખ્યાલ પ્રમાણે આવડતો હશે નહીં. આ તો પ્રવીણ સાગરનું ઉદ્ધૃત કાવ્ય છે, આ કોઈએ બનાવેલું નથી. પ્રવીણ સાગર ગ્રંથ લાડુદાનજી ભુજની અંદર ભણી ચૂકેલા છે. આ તો પ્રવીણ સાગર ગ્રંથનું ઉદ્ધૃત કરેલું કાવ્ય છે અને આ કોણે બનાવ્યું છે એ કવિને હાજર કરો. જેવા ઈડરિયા કવિને હાજર કર્યા ને તો એ બિચારા ગભરાતા હતા. એને ખબર પડી કે આ તો કોઈનું ઉછીનું ઉપાડેલું છે, એમનું સ્વયં બનાવેલું નથી. લાડુદાનજી એને પૂછ્યું કે આનો અર્થ તમને આવડે છે? એમણે કહ્યું કે ના, મને પણ એનો અર્થ આવડતો નથી. એ બિચારો જેવું હતું એવું બોલી ગયો એટલે એને ઉઘાડા પાડતા નથી. પરંતુ આ પ્રમાણે લાડુદાનજી પછી કહે છે કે કાવ્ય જ્યારે પ્રવીણ સાગરનું છે જ તો એક કાવ્યનો હું અર્થ કરી બતાવું એમ કરી. કાવ્ય તો લાંબુ છે, એમાંથી એક કે બે પંક્તિ આપણે અત્યારે ખાલી જોઈશું. પંક્તિ એવી હતી, બિના બાદલે મેહ મંડાણા, વાદળ વગર વરસાદ મંડાણો વરસ્યો. બિના બાદલે મેહ મંડાણા ધરતી પરે ન પાણી, વાદળ વગર આકાશમાંથી મેહ વરસે પણ ધરતી ઉપર પાણી પડતું નથી. બિના બાદલે મેહ મંડાણા ધરતી પરે ન પાણી, જાનન હારા ભેદ વિચારે એ પ્રવીણ નિશાની. જાણવા વાળો છતાં એ જાણી જાય એ ચતુર પુરુષની નિશાની છે. વાદળા નથી અને છતાં મેહ મંડાણો છે, વરસાદ વરસે છે ધરતી ઉપર પાણીનો છાંટો પડતો નથી, આવું બની શકે? લાડુદાનજી એનો અર્થ કરે છે કે આવું બની શકે, કેવી રીતે બની શકે? તો કહે છે કે જે ભગવાન છે એમના દર્શન કરતા જે પ્રેમીજન છે એની આંખમાંથી આંસુની ધારા વહે છે. પૃથ્વી ઉપર એ પાણી પડતું નથી, વાદળ પણ નથી, છતાંય વરસાદ વરસે છે. હર્ષાશ્રુ અને દુઃખાશ્રુ એવી રીતે ભગવાનને જોઈ વિયોગમાં દુઃખ થાય અને દર્શનથી આનંદ થાય. તો આવા અર્થ કરી અને એ આખું જે કાવ્ય છે એ ગૂઢાર્થ આવું કાવ્ય છે એ કાવ્ય આ પ્રમાણે ત્યાં સંભળાવે છે. સભાજનો અત્યંત રાજી થાય છે અને વિભા જામ પણ એમને રોકવા માટે ખૂબ આગ્રહ કરે છે. લાડુદાનજી કહે છે કે મારે તો મારા મૂળ વતન તરફ જવું છે અને મારી ઈચ્છા છે કે રસ્તામાં દ્વારકાજી આવે છે. ચાર ધામની યાત્રામાં દ્વારકાને પણ ધામ કહેવાય, ચાર જે પીઠ કહેવાય મુખ્ય એમાંની એક દ્વારકાધીશ પીઠ કહેવાય. તો દ્વારકાની ખ્યાતિ બહુ જ હતી. મહારાજને મળવા માટે પણ જે બધા કેટલાક સંતો આવ્યા ને એ મૂળ તો દ્વારકાની યાત્રા આવેલા. અને પછી આપણે સૌ જાણીએ છીએ ને અઠે દ્વારકા, અહીં જ દ્વારકા, અઠે એટલે અહીં, અહીં જ દ્વારકા છે એમ કહી અને મહારાજના ચરણની અંદર મહારાજના સાનિધ્યમાં દીક્ષા લઈને રહી જાય છે. પરંતુ દ્વારકાનો એવો ગુજરાતમાં ખૂબ મહિમા હતો એટલે લાડુદાનજીને પણ દ્વારકાની યાત્રા કરવાની ઈચ્છા થાય છે. એ વખતે વિભા જામે એની વ્યવસ્થા બધી ગોઠવી આપી, એક સિગ્રામ, બે ગાડા, 10 ઘોડા, 1 ઊંટ અને 1 મહેતાજી એમની સાથે સેવામાં મૂક્યા. અને દ્વારકા પીઠાધીશ્વર શંકરાચાર્યજીને પણ એમણે આ રીતે પત્ર લખી અને કહ્યું કે આવો એક વિદ્યાકુશળ વિદ્યાર્થી ત્યાં આગળ આવી રહ્યો છે તો તમે એનું સન્માન કરજો અને તમારા સમગ્ર વિસ્તારમાંથી આ પ્રમાણે આમંત્રિતોને બોલાવી અને એમનો આ પ્રમાણે તમે લાભ લેજો. લાડુદાનજી દ્વારકા પહોંચે છે. દ્વારકાધીશની સ્તુતિ કરતો એક છંદ બનાવે છે. ભક્તિભાવથી બુલંદ સ્વરે જ્યારે એ છંદ ગાય છે ત્યારે સાક્ષાત દ્વારકાધીશ ત્યાં આગળ આવીને દર્શન આપે છે. એ સમયને વિશે જે ત્યાં બીજા દર્શનાર્થીઓ આવ્યા છે એમને પણ ખૂબ શાંતિ થાય છે. લાડુદાનજીને પણ સભાની અંદર શાંતિ થાય છે. સભાધ્યક્ષ શંકરાચાર્યજી પોતે આ પ્રમાણે ખૂબ રાજી થાય છે. ગાયકવાડના સુબા એ પણ રાજી થાય છે અને તેઓ શ્રી લાડુદાનજીને એક પ્રશ્ન પૂછે છે કે અમે વર્ષોથી
દ્વારકાધીશના દર્શન કરીએ છીએ, પણ આવી શાંતિ, આવા દર્શન ક્યારેય થયા નથી. આજે અમને આવા દર્શન થયા અને શાંતિ થઈ એનું શું કારણ? લાડુદાનજી સ્પષ્ટ વક્તા હોય, સત્ય વાત કહે છે કે અહીંયાના જે પૂજારીઓ છે એની અંદર ભક્તિભાવ નથી, એટલા માટે દ્વારકાધીશ અહીંયા છે પરંતુ એ તેઓ તમને દર્શન આપતા નથી. એમ કરી અને રાજ દંડે નીતિ ખંડે લાય દંડે દીન છે, જો ગ્રંથ રચ્ય મત્ત કચ્ચે જાય જચ્ચે હીન છે, જો આપ ધૂમ્ર છોડ કર્મ ઓર ભ્રમ્ર ધાવતમ, ત્રિલોક દેવા તાસ સેવા ના કરે અંગીકૃતમ. પૂજારીની અંદર જો પૂજ્ય ભાવ ન હોય, એની અંદર પવિત્રતા ન હોય, ભગવાન પ્રત્યેની આસ્થા ન હોય, તો એવા પૂજારીની કરેલી સેવા ભગવાન અંગીકાર કરતા નથી. એમ કરીને દ્વારકાધીશ અંગે પૂજારીના નીતિ નિયમો અંગેનો સુંદર છંદ આ પ્રમાણે સંભળાવે છે અને ફરી ત્યાંથી વિદાય લે છે. જામનગર થઈ દ્વારકાથી પાછા પુનઃ જામનગર આવે છે. અહીંયા આગળ પણ શતાવધાનીનો એક પ્રયોગ આ પ્રમાણે જામ નરેશ કરે છે. વૈષ્ણવ હવેલી, જૈન દેરાસર, ખીજડા મંદિર, વ્યોરા, વલ્લાજી, બધા જ મંદિરો જેટલા હતા એ બધા મહંતોને બધાને બોલાવે છે. બધા જ ખૂબ રાજી થાય છે. અને ત્યાં આગળ એક હરિરસ નામનો ગ્રંથ જામ સાહેબ પાસે હતો, ઈસરદાનજીએ બનાવેલો. એ ગ્રંથ લાડુદાનજીએ જોયો એટલે એમની એક પ્રત લેવાની ઈચ્છા થઈ, એ પ્રતની એક કોપી કરાવી અને આ પ્રમાણે ત્યાંથી જામ નરેશ પાસેથી નીકળે છે. જામ નરેશ કહે છે કે જો તમે અહીં રહી જાઓ તો વાર્ષિક 12,000ની જાગીર અને રાજ્ય ખર્ચ, ગૃહસ્થાશ્રમ, તમારા લગ્ન કરાવી આપવા અને તમને અમારા રાજકવિ તરીકે હંમેશા માટે હું રાખું જો અહીં રહી જાઓ તો. લાડુદાનજી કહે છે કે મારે અહીંયા રહેવું નથી, મારે તો આગળ બધાય અમારા મૂળ વતનના ગામે જવું છે અને રસ્તામાં જે જે આવા બધા રાજા મહારાજાઓ આવે. જામ નરેશે જેમને કહ્યું કે તો તમે જાઓ છો તો ભાવનગર નરેશ વજેસી બાપુને પણ મળતા જજો. ગોહિલવાડ નરેશ વખત વજેસી બાપુના આ પ્રમાણે જામ સાહેબના કહેવાથી તેઓ ભાવનગર આવે છે. હવે એની બધી કથા આપણી પરિચિત અહીંયા સુધીનો જરા શાસ્ત્રમાં લખેલો ઇતિહાસ હતો. હવેની જે બધી કથા છે મોટાભાગે આપણે બધા જાણીએ છીએ. ભાવનગરની અંદર વજેસી બાપુની ગોહિલવાડ કુળ દીપક એમ કરીને એમના છંદ છપાઈ બોલી અને એમના વંશાવળીની જ્યારે વાત કરે ને, ભાટચારણોની એક વિશેષતા એ હોય કે જે ગામની અંદર જાય ને એની પેઢી પરંપરાગત એની કુળ નીતિ રીતિ એના સગા સંબંધી એના નામ ઠામ ગામ એટલા ને એવી રીતે બોલી બતાવે ને કે સામેવાળાને તરત જ ઈચ્છા થાય કે આપણો જ માણસ છે, અજાણ્યાપણું જરાય ન રહે. તો અહીંયા ગોહિલવાડ નરેશ વજેસી બાપુને પણ ગોહિલકુળ દીપકની આખી ઉપમા આપી અને પ્રશંસા કોને ન પ્રિય હોય, એમની એવી તો પ્રશંસા કરી કે વજેસી બાપુ પાણી પાણી થઈ ગયા અને એવા છંદ છપાઈ બોલ્યા. અત્યાર સુધી એમના દરબારની અંદર આવો કોઈ કવિ, આવો ચારણ દેવી પુત્ર આવ્યો નથી. એમના ઉપર અત્યંત રાજી થઈ ગયા અને ભગવાનની કૃપાથી ભાવનગર નરેશ વજેસી બાપુ પાસે સમૃદ્ધિ તો હતી જ, એટલે એમણે ત્યાંના રાજ્ય સોની એને બોલાવીને કહ્યું કે કવિનું માપ લઈ અને એને સોનાથી મળવા છે. અત્યાર સુધી આગળના મહારાજાઓએ પણ એને ઘણી ઘણી ભેટ સોગદો આપી છે. પછી અહીંયા વજેસિંહ બાપુને તો સમગ્ર શરીર સોનાથી મઢવાની ઈચ્છા થઈ અને સોની મહાજન ત્યાં આગળ આવે છે. લાડુદાનજી રૂપરૂપનો અંબાર છે, શરીરનો બાંધવ દેખાવ પણ એનો એવો સુંદર છે, સોની પણ બે ઘડી તો એની સામે આવીને ઊભો રહી જાય છે. અને એની સામે સોની જ્યારે આવીને ઊભો રહ્યો ત્યારે લાડુદાનજી એના કપાળમાં જોયું. આગળ આપણે જોઈ ગયા એમ તેઓ શ્રી ભુજની અંદર ફક્ત પિંગળ શાસ્ત્રનો જ અભ્યાસ નથી કર્યો, પરંતુ જેટલા મઠ મંદિર સાધુ સંતો હોય એમનો પણ એણે અભ્યાસ કર્યો છે, એની નીતિ રીતિ પ્રણાલિકાનો પણ એમણે અભ્યાસ કર્યો છે, સાધુ સંતોના નિયમ ધર્મ શું હોય એ પણ એમણે અભ્યાસ કર્યા છે. આમ જનતાની અંદર પણ જે વર્ણો આશ્રમ એના પણ નીતિ નિયમો ધર્મ શું હોય આચાર વિચાર આ બધું પણ એમણે બહુ જ ઊંડાણપૂર્વક જાણ્યું છે, એનો અભ્યાસ કર્યો છે. એટલે સોની માજરના કપાળની અંદર એક અત્યાર સુધીમાં ન જોયેલું તિલક જોઈ એને પ્રશ્ન કર્યો કે અત્યાર સુધીના 4 સંપ્રદાય અને 52 દ્વાર આ બધાની અંદર આવું તિલક આ મેં જોયું નથી, આ કયા સંપ્રદાયનું તિલક છે? 4 સંપ્રદાયના ચારેય તિલકની મને પૂરી ભાળ છે પણ આ તિલક મને કંઈ ખ્યાલમાં આવતો નથી, આ કયો સંપ્રદાય છે?
અને સોની મહાજને સ્વામિનારાયણ શબ્દનું ઉચ્ચારણ કર્યું. સ્વામિનારાયણ શબ્દ સાંભળવાથી લાડુદાનજીને જેવી રામાનંદ સ્વામીના દર્શન થયા, નીલકંઠ વર્ણીના ધમડકાની અંદર એને દર્શન થયા અને જે શાંતિ થઈ હતી એવો એક શાંતિનો અનુભવ થયો. પરંતુ આ અજાણ્યું ટીલું તિલક જોઈ અને આશ્ચર્ય પણ થયું, એને વિશેષ જિજ્ઞાસા થઈ. સોની મહાજન જે કંઈ જાણતા એ પ્રમાણે એણે વાત કરી અને પછી વાત વજેસિંહ બાપુ પાસે પહોંચી. વજેસિંહ બાપુએ કહ્યું કે અમારા રાજ્યની અંદર ગઢડા કરીને ગામ છે, એ ગામની અંદર ઉત્તર હિન્દુસ્તાનમાંથી કોઈ એક અજાણ્યો પુરુષ ભગવાન તરીકે પૂજાય પંકાય છે, ઘણા બધા ચમત્કાર બતાવે છે અને આખા પંથકને પરગણાને એમણે પોતાને વશ કર્યું છે. મેં સાંભળ્યું છે કે ભગવાન તરીકે પૂજાય છે, પણ ભગવાનની પરીક્ષા કરવાવાળા અમે કોણ, એટલે આપ અહીં એવા પુરુષ પધાર્યા છો તો તમે એનું પારખું કરો. અને લાડુદાનજીને પણ આ યોગ્ય લાગ્યું. એમને થયું કે જો ભગવાન હશે, નહીં હોય તો હું એને ઉઘાડા કરીશ અને હશે તો હું જગ છતરાયા કરીશ. ખરેખર એ કોણ છે એ મારે જાણવું તો રહ્યું. અને એના મનની અંદર અત્યાર સુધી જે વિદ્યા અભ્યાસ કર્યો છે એના આધારે એક પ્રકારનો ગર્વ, અભિમાન અથવા અંતરમાં માન છે કે આ જે પુરુષ છે જો ખરેખર ભગવાન હોય તો હું જગ છતરાયા પણ હું જ કરીશ, અને જો ખોટો દંભી માણસ હશે તો એને હું ઉઘાડો કરીશ અને એની જે કંઈ વિદ્યા હશે, એની જે કંઈ કામણ ટુમણ હશે તો એ હું જગ જાહેર કરીશ. આવા ભાવથી વજેસિંહ બાપુના સહકારથી એમને એમની પાસે સાજ સમાજતો હતો એ બધો લઈ અને તેઓ શ્રી હવે સ્વામિનારાયણની પરીક્ષા કરવા માટે ગઢડાની વાટ પકડે છે. ભાવનગરથી ગઢડા એટલું કંઈ લાંબુ નથી, 110 કિલોમીટર છે. આવી તાજણ તીખી માંગળી વાંગળી એવી જાતવાન ઘોડી ઉપર બેસીને કોઈ અસવારને ભાવનગરથી ગઢડા આવવું તો કંઈ બહુ સમય ન લાગે. લાડુદાનજી જોત જોતામાં ગઢડાની સીમ નજીક પહોંચે છે અને ગઢડાની સીમ આગળ પહોંચે છે ત્યારે એના મનની અંદર વિચાર થાય છે કે હું ભગવાનની પરીક્ષા કરવા માટે જાઉં છું. ભગવાનની પરીક્ષા કરીશ કેવી રીતે, ભગવાન છે કે નથી એવું કઈ રીતે જાણીશ? તરત જ એમની બુદ્ધિ તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ એમણે વિચાર કર્યો કે કાઠિયાવાડની સૂકી ધરતી ઉપર અત્યારે કોઈ જગ્યાએ ગુલાબ દેખાતા નથી, તો જો એ ખરેખર ભગવાન હોય તો એમણે 4 સંકલ્પ કર્યા કે ગળામાં ગુલાબનો હાર હોય અને તેઓ શ્રી શ્રીમદ ભાગવતની કથા કરતા હોય પણ એ પુસ્તક કાળા કપડામાં કાળા કામળામાં વીંટાયેલું હોય, જે અશક્ય કહેવાય. ત્રીજી વાત કરી કે જો તેઓ ભગવાન હોય તો અંતર્યામીપણે મારું નામ કામ ગામ અને મારી પૂર્વ વૃત્તાંત મને કઈ સંભળાવે. અને ચોથું સૌથી અઘરું કે જો તેઓ ભગવાન હોય તો એમના ચરણની અંદર 16 ચિહ્ન હોય. આવા 4 સંકલ્પ કરી અને લાડુદાનજી આગળ વધે છે ગઢડાની સીમની અંદર જેવો પ્રવેશ કર્યો. અને વૈશાખની ધોમ ધરતી ધખતી ધરતીમાંથી કોઈ માણસ આવે અને એર કન્ડિશન આવા લંડનના હોલ આવા મોટા હોલની અંદર જેમ પ્રવેશ કરે અને અંતરની અંદર શાતા શીતળતા વ્યાપી જાય ને એવું ગઢપુર ગામની સીમમાં પ્રવેશ કર્યો અને એને અંતરની અંદર એક શાંતિનો અનુભવ થયો. ધીરે ધીરે ઘેલો પસાર કર્યો, ઘેલા નદીની વાટથી અંદર આવે છે ને તો શાંતિના જરામાં ઝબકોળાઈ જાય છે. આગળ ચાલતા ચાલતા દાદાના દરબારની અંદર પ્રવેશ કરે છે. દાદાના દરબારની અંદર લીમતરુ નીચે ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે 500 પરમહંસો અને દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠેલા છે. ભગવાન પોતે જ વ્યાસપીઠ ઉપર શ્રીમદ ભાગવતજીની કથા કરી રહ્યા છે. લાડુદાનજીએ સભાની અંદર પ્રવેશ કર્યો અને પ્રથમ દ્રષ્ટિએ જ એનો એક સંકલ્પ તો પૂરો થઈ ગયો. એ સ્વામિનારાયણના ગળાની અંદર ગુલાબનો હાર એમણે જોયો. ગળામાં ગુલાબનો હાર દૂરથી જોઈ શકાય. ભાગવતજીની કથા કરે છે અનુમાનથી પણ નજીક આવ્યા તે ભાગવતનો એક રેફરન્સ દ્રષ્ટાંત મહારાજે આપ્યું, બહુ નજીક આવે છે. અને કાળા કામળોમાં કાળા કપડાની અંદર પુસ્તક વિટાલય જોયે છે અને 4 ચક્ષુ ભેગા થાય, 4 મિલે 64 કિલે, 20 રહે કરજોડ, હરિજન સે હરિજન મિલે તો બીખશે 7 કરોડ. લાડુદાનજી જેટલા નજીક જાય છે અને મહારાજ પોતે એમને નામથી બોલાવે છે, પધારો પધારો કવિરાજ.
ભુજની અંદર પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, ધમણકાની અંદર વિદ્યાવારિધિની પદવી પ્રાપ્ત કરી સંગીત શાસ્ત્રમાં નિપુણ બન્યા. ધાંગધ્રા જામ નરેશ જામ બાપુ જૂનાગઢ અને ભાવનગર નરેશની આ પ્રમાણે મહેમાન ગતિ કરી કઈ સર્પાઓ પ્રાપ્ત કરી અને આજ અહીંયા આપ પધાર્યા છો. પધારો, ત્રણ ત્રણ સંકલ્પ પૂરા થયા, હવે લાડુદાનજીને કંઈ કહેવાનું રહેતું નથી. મહારાજના સેવકો ભગુજી રતનજી એમને આગળ બેસાડ્યા. મહારાજની સન્મુખ આવીને લાડુદાનજીએ પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું અને મહારાજે પોતાનો જમણો પગ જે નીચે દબાવેલો હતો એ લાડુદાનજીને દર્શન થાય એ રીતે ઊંચો કર્યો. અષ્ટકોણ ઉર્ધ્વરેખા સ્વસ્તિ જાબુ જવ વજ્ર અંકુશ કેતુને પદ્મ, જમણા પગના નવ ચિહ્ન ગણે છે અને અંતરની અંદર એ ઉતારે એ પહેલાં તો મહારાજે એ પગને નીચે મૂકીને ડાબો પગ નીચે હતો એ ઉપર લાવ્યા અને ડાબા પગની અંદર જ્યારે સાત ચિહ્ન ગણ્યા અને લાડુદાનજીનું અંતર સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં ખોવાઈ ગયું. કવિ તો હતા જ, કવિ હૃદય હોય, એમણે જે ચાર સંકલ્પ કરેલા તે ચાર સંકલ્પ પૂરા થયા અને એના અંતરની અંદરથી અહોભાવની પંક્તિ પૂર્ણકામપણાની પંક્તિ સરી પડી.

ઘડી 84 સૌ ખાણથી હું થાક્યો આથડી, લાડુ સહજાનંદ નિરખતા ઠરિયા ઘડી. હવે મને પૂર્ણ કામપણાનો, મારે જે કામ કરવું હતું, મને ભટ્ટાચાર્ય જે કહ્યું હતું કળા નિપુણ થશો, એ કળા નિપુણ થવા માટેના યોગી પુરુષ, સિદ્ધ પુરુષ, અવતારી પુરુષની જે વાત કરી હતી એ જ અવતારી પુરુષ આપ છો. અંતર બંધ કરી, આંખો બંધ કરી અને શ્રીજી મહારાજના મહારાજની કામણગારી મૂર્તિના દર્શન કર્યા છે. એ સલુણી છબી મહારાજની એના અંતરની અંદર ઉતરી ગઈ, એમને સમાધિ થાય છે. સમાધિની અંદર મહારાજની ઈચ્છાથી, આ કૃપા સમાધિ છે, મહારાજની ઈચ્છાથી એમને અક્ષરધામના દિવ્ય દર્શન થાય છે. મહારાજ ત્યાં વિરાજમાન છે. અક્ષરધામને દિવ્ય દર્શન સમાધિમાં થયા અને થોડી વારે જ્યારે લાડુદાનજી જાગ્યા ત્યારે મહારાજની પરીક્ષા કરવા માટે આવ્યા છે. એમની પરીક્ષા થઈ ગઈ અને મનની અંદર નક્કી થઈ ગયું કે બસ હવે અઠ્ઠે દ્વારકા, અહીંયા જ એમના શરણ ચરણની અંદર રહેવું છે, ત્યાંથી બીજે ક્યાંય જ જવું નથી. લાડુદાનજી જ્યારે ભાવનગર આવ્યા છે ત્યારે ભાવનગર એમના મામા અમરદાનજી પણ ત્યાં આવી ગયા હોય છે અને અહીં ગઢડા જ્યારે આવે છે ત્યારે બંને મામા ભાણેજ સાથે આવે છે. હવે લાડુદાનજીને સમાધિ થઈ, સ્વામિનારાયણના સ્વરૂપમાં એમની ચિત્તવૃત્તિ ચોંટી ગઈ છે. હવે મામા એમને કહે છે કે આપણે આપણા મૂળ વતનના ગામ તરફ જવાનું છે, પરંતુ લાડુદાનજી કહે છે કે હવે મારે ક્યાંય જવું નથી, હવે મારે અહીંયા જ રોકાવું છે. આગળના જે પ્રસંગ બને છે તે હવે આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી હરિમ સાક્ષરમ.

0: અવા તો
1: વિનંતી કરીએ કે આજે યોગી પ્રવચન માળામાં પ્રથમ પ્રવચનનો લાભ પૂજ્ય ડોક્ટર સ્વામી આજે આપણને આપશે.
2: ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમો નમઃ.

માણસ આ પૃથ્વી ઉપર અનેક પ્રવૃત્તિ કરે છે અને એમાં સતત સુધારા વધારા કરતો રહે છે. એની પાછળ પાંચ ઈચ્છાઓ કામ કરે છે. એક અખંડ સુખ, અનંત સુખ, દુઃખ વગરનું સુખ. બીજી ઈચ્છા છે અખંડ અસ્તિત્વ. ત્રીજી ઈચ્છા છે અનંત જ્ઞાન. ચોથી ઈચ્છા છે સ્વતંત્રતા. અને પાંચમી ઈચ્છા છે સાર્વભૌમત્વ. એટલે કે બધાની ઉપર આપણે, આપણી ઉપર કોઈ. આ પાંચ ઈચ્છાઓ માણસને આ બધી કરવાની પ્રેરણા આપે છે. પણ એવી એક કઈ વસ્તુ છે કે જે આપણે પ્રાપ્ત કરીએ તો એ પાછાઓ પૂર્ણ થાય? તો એ છે ભગવાન. વધારેમાં વધારે સુખ ભગવાનમાં છે. સ્વામિનારાયણ ભગવાને ભગવાન સંબંધી સુખ કેવું છે એની વાત સારંગપુર પ્રકરણના પહેલા વતનામૃતમાં કરી છે. સ્વામિનારાયણ ભગવાને જે કહ્યું છે, હું જરા મારા શબ્દોમાં બોલું છું. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કોઈક માણસ અનંત કોટી બ્રહ્માંડોનો રાજા હોય, પ્રધાન નહીં, રાજા, પૃથ્વીનો નહીં, બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડ, એને જે સુખ મળે એ સુખ ત્રાજવાના એક પલ્લામાં મૂકવાનું અને સામેના પલ્લાની અંદર ભગવાનનું એક રૂવાડું, એ રૂવાડાનો કરોડમો ભાગ મૂકવાનો. તો એ ભગવાનના એક અડાનો કરોડમો ભાગ એ અનંત કોટી બ્રહ્માંડના રાજના સુખ કરતાં વધી જાય. આટલું ભગવાનનું સુખ છે. પણ એ ભગવાનને આપણે પ્રગટ કરવાના છે. એ આપણા હૃદયમાં જ બેઠા છે. એને પ્રગટ કરવા માટે શું કરવાનું છે? હૃદય શુદ્ધ કરવાનું છે. બીજું ઓછું વધતું એનો વાંધો નથી, પણ વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે. સ્વામિનારાયણ ભગવાન એક વખત ભુજ પધાર્યા હતા તો ત્યાં આગળ આજુબાજુના ગામના બધા હરિભક્તો સંઘ બધા આવે ત્યાં આગળ. કોઈ બે દિવસ રહે, કોઈ ત્રણ દિવસ રહે. એક સંઘ આવ્યો અને બે દિવસ સમાગમ કરીને પાછા જતા હતા. તો પછી પાછા જતા હતા ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે મારા ઉપર રાજી રહેજો. એટલે સ્વામિનારાયણ ભગવાન સામું કહ્યું, તમે અમારા ઉપર રાજી રહેજો. એટલે મહારાજે કહ્યું, એટલે પેલા બધા બોલ્યા, સારું મહારાજ, એમ કહીને આમ વિદાય થયા. 50-એક ફૂટ ગયા હશે અને એક જણને પ્રશ્ન થયો કે આપણે તો સ્વામિનારાયણ ભગવાનને વિનંતી કરી કારણ કે એ ભગવાન છે, પણ એમણે આપણને કહ્યું કે તમે અમારા ઉપર રાજી રહેજો. આપણે તો ભક્ત છીએ, આપણને આવું શા માટે કહ્યું? આપણે હાઈ પાડી, પણ આપણે કંઈ શું, તમે શું સમજ્યા? અંદર અંદર આમ પૂછવા લાગ્યા કે આવું કંઈ સ્વામિનારાયણ ભગવાને કહ્યું તેનો કંઈ અર્થ સમજ્યા?

કરવાનું શું છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારે કાંઈ કરવાનું નથી, તમારું અંતઃકરણ શુદ્ધ રાખજો. બસ અંતઃકરણ શુદ્ધ રાખશો તો તમે બધું જ કર્યું છે. તો જો વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે ભગવાનને. હવે તમે દુનિયાનો ઇતિહાસ જુઓ, બાલમંડળને પૂછીએ, તમારામાંથી જેણે શબરીનું નામ સાંભળ્યું હોય એ હાથ ઊંચો કરો. જો એક બે, પેલો પાછળ બેઠો અહીં આવી ગયા, બાલમંડળ અહીં આવી ગયા. જો ત્રણ ચાર પાંચ, આ બધા છે. બસ હાથ નીચે રાખો. હવે વડીલોને પૂછીએ, રામભાઈને પૂછીએ, દસમી પેઢીએ તમારા જે વડવા થઈ ગયા એનું નામ બોલો. એને શોધવું પડે, ચોપડો ખોલવો પડે. લ્યો, રામભાઈ તો ભણેલા છે અને છોકરા તો નાના છે બધા, પણ હજારો વર્ષો પહેલાંના શબરીને આપણે ઓળખીએ. હવે કોઈ પણ માણસને, કોઈ પણ માણસ ઓળખે અને આ હજારો વર્ષો પછી ઓળખે તો કંઈક એનામાં વિશેષતા હોવી જોઈએ, નહીં તો ઓળખે નહીં કોઈ. હમણાં 12મા ધોરણની પરીક્ષા ગઈ, હજાર લાખો વિદ્યાર્થીઓ બેઠા છે, કોણ ઓળખે? કોને ખબર છે કોણ બેઠા છે? બધા ભણે છે, પણ જે લોકો 1 થી 10માં આવ્યા છે એનું નામ કદાચ ખબર હશે. તે બધા પછી ખબર ના હોય, પણ છતાં ખબર હોય થોડી, કારણ કે આગળ આવ્યા, કંઈક વિશેષ કાર્ય કરે ને તો ઓળખે. તો શબરી એવું કયું વિશેષ કાર્ય કર્યું કે આજે હજારો વર્ષો પછી ઓળખે છે? તમે કોઈ પણ ઠેકાણે જાઓ, આ તો હજુ શહેરમાં બધા રહે છે અને થોડાક જરા ભણેલા બધા કુટુંબના છે, પણ અમે સાવ આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ તો એ લોકોએ ઓળખે છે. ખાલી ઓળખે છે નહીં, આદર કરે છે. કેટલું બધું એનું નામ ફેલાઈ ગયું છે. તમે જુઓ, અમદાવાદની અંદર બાપુનગર વિસ્તારમાં એક હીરાનું માર્કેટ છે. ત્યાં એકવાર મારે પધરામણીમાં જવાનું થયું હતું, તો આમ પેલા પગથિયા ઉતરતો હતો, એમાં પેલી આમ કાચની બારીઓ હોય ને, તો કાચ ઉપર આમ શબરીનું ચિત્ર હતું. મેં કહું, પણ આ શબરી હીરાના માર્કેટમાં ક્યાંથી બેસી ગયા? હીરાના માર્કેટમાં કોઈ હીરાનો વેપારી હોય બરાબર છે, પણ આ શબરીને શું લેવા દેવા હીરા સાથે? પણ એ બેસી ગયા ત્યાં આગળ. અને પ્રમુખ સ્વામી મહારાજે તો શબરીને એકદમ ટોચ ઉપર મૂકી દીધા. શબરીનો મહિમા આ દુનિયાની અંદર મારા ખ્યાલ મુજબ વધારેમાં વધારે કોઈએ પણ પ્રવર્તયો હોય આજ સુધીમાં તો પ્રમુખ સ્વામી મહારાજ છે. ગાંધીનગરમાં અક્ષરધામ બનાવ્યું, આંતરરાષ્ટ્રીય સ્તરનું આમ ધર્મસ્થાન, એની અંદર સારામાં સારું પ્રદર્શન બનાવ્યું છે. એમાં શબરીનો ટેબલો છે. રામચંદ્રજી ભગવાન ત્યાં પધારે છે અને શબરી અને બોર જમાડે છે. આખો સ્ટેચ્યુ છે, ફોટા તો ઘણે ઠેકાણે. તો આટલો બધો મહિમા વધી ગયો, એનું કારણ શું? શબરીએ શું કર્યું? બાલમંડળ હું બોલીશ, શબરીએ બહુ મોટા કાર્યો કર્યા છે હું બોલીશ, એમાં તમારે સાચું કહેવાનું, બધાએ બોલવાનું નહીં, જેને આવડે એને આગરી કરવાની, પછી એમાં જેને પૂછે એને બોલવાનું. શબરીને આપણે કહીએ છીએ કારણ કે શબરી નાના હતા ને જીવડા, લંડન ભણવા મોકલ્યા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ધર્મ અને તત્વજ્ઞાનનો વિષય લઈ અને ગોલ્ડ મેડલ સાથે PhD થયેલા. આ બોલ મનીષનો છે ને, મને દેખાયું લાઈક ખોટું છે, તો તમે સાચા બેસો, હું ખોટો. બીજું, શબરીને અમદાવાદની અંદર મોટી એક મિલ હતી કાપડની, એની અંદર લાખો રૂપિયાનું બધું કાપડ તૈયાર થતું સારામાં સારું, અને પ્રદેશમાં એક્સપોર્ટ થતું અને મોટો જબરજસ્ત વેપાર ચાલતો હતો. ખોટું. ત્રીજું, શબરી ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને સામાન્ય ચૂંટણી નહોતી, વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર થવાની ચૂંટણી હતી, એમાં વર્લ્ડ પ્રાઇમ મિનિસ્ટર થયા હતા.

પેલું પાછળ ખોટું. ચોથું, શબરી ભારતની ક્રિકેટની ટીમના કેપ્ટન હતા. એમાં આ લોકોને બહુ રસ, એ બધા જ જાણે. લે છેલ્લો પાછળ છેલ્લો તે ખોટું. જો આ બધી મોટાઈ છે ને, શબરીને કોઈ મોટાઈ છે આવી? એટલે ભૌતિક રીતે તમે જુઓ ને, બધામાં ઝીરો માર્ક મળે શબરીને. હવે ધાર્મિક રીતે લો, શબરીએ કેટલા મંદિર બાંધ્યા છે, કેટલા ગ્રંથ લખ્યા છે, કેટલી પારાયણ કરાઈ છે, કેટલા યજ્ઞ કરાયા છે, કેટલી યાત્રાઓ કરી છે, કાંઈ નહીં, બધામાં ઝીરો. છતાં કેમ આટલા બધા માણસો ઓળખે છે? શું કર્યું કે હૃદય શુદ્ધ હતું? તો જો વધારેમાં વધારે અગત્યની વસ્તુ આ છે, પણ આ દેખાતું નથી. આપણે છે ને બધું દેખાય એમાં થોડો રસ વધારે પડે, દેખાય વસ્તુ કરવી પડે, પણ મૂળ કરવાનું આ છે, હૃદય શુદ્ધ કરવાનું છે. અત્યારે યોગી જયંતિ પર્વ ચાલે છે. યોગીજી મહારાજની એક બહુ જ મોટી વિશેષતા કોઈ હોય તો આ હતી, એનું શુદ્ધ હૃદય, તદ્દન શુદ્ધ હૃદય. 1970માં નૈરોબીની પ્રતિષ્ઠાના અનુસંધાનમાં આફ્રિકાના પ્રવાસમાં અમે માંઝા ગયા હતા. કદાચ સિટી પટેલ પણ માંઝા આવ્યા હશે, બીજા પણ કદાચ કોઈ હોય મને ખબર નથી, પણ સિટી તો કદાચ હશે જ. માંઝાની બાજુમાં એક નેગેઝી કરીને ગામ છે, નાનું ગામડું છે, 10-11 કિલોમીટર દૂર છે. તો અમે ત્યાં ફરવા માટે ગયા હતા. બધો ડુંગરાળ પ્રદેશ છે. ત્યાં ફરતા હતા ને એક ચર્ચ જોયું, એટલે ચર્ચમાં ગયા અને ત્યાં પાદરી હતા, એટલે પાદરીને મળ્યા, બધી વાતચીત કરી એમની સાથે, થોડી આપણી વાત કરી. તો એ પાદરી છે ને ઇટાલીથી આવેલા, ડબલ ગ્રેજ્યુએટ થયેલા, અને આ જંગલ જેવા પ્રદેશની અંદર 20 વર્ષથી ધૂણી દખાવીને બેઠેલા, એવા આગળ વધેલા હતા, એમ સામાન્ય નહોતા, ભણેલા હતા. પાછા આટલા બધા દૂરથી આવીને જુદા દેશમાં રહેતા હતા. માણસને કેટલું અંદર હોય ત્યારે આ બધું થાય છે, નહીં તો થાય નહીં, પોતાના ગામમાં ગામમાં નથી થતું. એટલે ઇટાલીથી આવવાનું. પછી અમે એમને પ્રાર્થના વિનંતી કરી કે યોગીજી મહારાજ એક મોટા સંત છે, અહીંયા આગળ માંઝામાં પધાર્યા છે, જો આપ ત્યાં આગળ આવો તો અમે બીજા, અમે રડ સંતો હતા તે વખતે, એમાં 2-4 જ અહીં ગયા હતા, બાકીના બધા સંતો ત્યાં છે. 100-101 જેટલા હરિભક્તો દેશમાંથી આવેલા હતા અને 100-150 બધા અમેરિકા અને આફ્રિકાના બીજા બધા રાજ્યોમાંથી આવેલા હતા અને માંઝાના બધા. તો કંઈક બધાને દર્શન થશે. એટલે પાદરી ત્યાં આગળ આવ્યા. યોગીજી મહારાજ આવું સ્ટેજ હતું ને ત્યાં પૂજા કરતા હતા, એટલે આમ પૂજાના થોડા દર્શન કર્યા. પછી પૂજા પૂરી થઈ એટલે યોગીજી મહારાજે એને પ્રસાદીનું પુષ્પ આપ્યું, થોડો પ્રસાદ આપ્યો, બસ આમ ખબર અંતર પૂછ્યા. કોઈ કથા વાર્તા નથી થઈ, કોઈ એવો ચમત્કાર નથી થયો, કોઈ આમ કંઈક વ્યવહારિક કે કંઈક આર્થિક ઘૂંચ હોય અને કંઈક અમે એને વાર્તાલો કંઈક સ્વામી કંઈક સમાધાન કર્યું હોય એવું કાંઈ નથી. પણ એ પાદરી જ્યારે છૂટા પડ્યા ત્યારે એક વાત બોલ્યા, એક વાત એમણે કરી કે યોગીજી મહારાજને મારા વતી એટલી પ્રાર્થના કરજો કે એમનું જેવું પવિત્ર અંતઃકરણ છે એવું મારું પવિત્ર અંતઃકરણ થાય. જેને અસર પડી, એક ખ્રિસ્તી ધર્મને વરેલા માણસ, પ્રચારક સામાન્ય નહીં, અને 20 વર્ષથી ધૂણી દખાવીને બેઠેલા એક આવા જંગલ જેવા પ્રદેશમાં, એ વ્યક્તિના હૃદય ઉપર પણ આવી અસર થઈ. શાની અસર થઈ? શુદ્ધ હૃદય. તો આ દિશાની અંદર આપણે બધાએ વિચારવાનું છે. બધું આપણે કરીએ છીએ અને કરવાનું છે. તમે બધા ગૃહસ્થ આશ્રમમાં છો, તમે વેપાર કરતા હો તો વેપાર કરવાનો છે, નોકરી કરતા એ નોકરી કરવાની છે, ખેતી કરતા એને ખેતી કરવાની છે, ડૉક્ટર હો તો ડૉક્ટર તરીકેનો વ્યવસાય, બધું જ કરવાનું છે. અને અમે બધા ત્યાગાશ્રમમાં છીએ, અમારો કોઈ કોઠાર સંભાળે છે, તો કોઈક વરી ભંડાર સંભાળે છે, તો કોઈક વરી ગામડે વિચરણ કરે છે, તો કોઈક વરી કંઈક બીજું બાત કે લેખનનું કામ કરે છે. બધું કરવાનું છે આપણે, પણ અમારે ને તમારે
એક વાત બધાએ આપણે કરવાની છે, અંતઃકરણ શુદ્ધ કરવાનું છે. આ કોઈ દિવસ ભૂલાવવું ન જોઈએ. તો બધા કાર્ય પહેલાં આપણા કામ સરળ થશે. આપણે જે કરવાનું છે તે આપણી પાસે ગમે તેટલું હોય બધું, પણ અંતઃકરણ શુદ્ધ ન હોય ને સુખ નહીં આવે. આગળ વાત કરી કે સુખી થવું છે, પણ અંતઃકરણ શુદ્ધ ન હોય ને સુખ ના થાય. ધારો કે કોઈક માણસ પાસે 100 કરોડ રૂપિયાની મિલકત છે, 100 કરોડ રોકડા બેંકમાં જમા પડ્યા છે, બંગલો ને બધું જુદું, એર કન્ડિશન બંગલો છે, સાઉન્ડ પ્રૂફ, આગળ આમ બગીચો છે, પાછળ સ્વિમિંગ પુલ છે. બંગલાની અંદર અત્યારે વિજ્ઞાનથી જે કંઈ બધું પ્રાપ્ત થઈ શકે એવી સગવડ બધી જ બંગલામાં છે. હવે કોઈ માણસ એને જુએ એમ કહે કે બહુ સુખી છે, કહે કે નહીં. પણ ધારો કે એ માણસની કિડનીમાં પથરી થઈ હોય તો, અને પથરી હાલે તો તમને પથરી દેખાતી નથી, પણ એને સુખ આવે. આવડી પથરી, આવડી જ નાની, એક ચણાની દાળ જેટલી હોય, પણ જો બધું સુખ લઈ લીધું, પણ તો એ પથરીની ખબર પડે, એક્સરેમાં દેખાય, કદાચ દવા આપે તો પેશાબમાં નીકળે તો એની ખબર પડે, કદાચ ઓપરેશન કરવું પડે તો ઓપરેશન એટલે પથરી દેખાય આપણને. પણ હવે આગળ જાઓ કે પથરી પણ નથી, બધું જ કંઈ નથી, પણ એને કોઈએ ગાર ભાડી કે તમે ગધેડા છો, બસ. એનો કોઈ નજીકનો પાછો સગો હોય અને પછી એ બંગલામાં જઈને બેસે, એને સુખ આવશે? એ ખાવા બેસશે પણ ખાવાનું સુખ નહીં આવે, એ સુવા જશે પણ ઊંઘ નહીં આવે. તો શું થયું? મન હાલી ગયું. જો એ ગાર પડી એટલે મનની અંદર અશુદ્ધિ આવી ગઈ, ગાર બોલનાર માટે એને અંદર દ્વેષ ઊભો થઈ ગયો, એ અશુદ્ધિ આવી. પણ હવે એથી આગળ જાઓ કે કોઈ ગાર પણ ભાડી નથી, કશું જ થયું નથી. કોક આઈન કે એક વર્ષ પહેલાં તમને અમેરિકાની અંદર ફલાણાભાઈએ ગાર ભાડી હતી, એમણે તો સાંભળી જ નથી, અને એક વર્ષ પહેલાં ભાડી હતી અને અમેરિકામાં ભાડી છે, તોય સુખ નહીં આવે. જોયું? મન હાલી ગયું. તો જો અંદરની અશુદ્ધિ આવી, બહારની અશુદ્ધિ હોય તો સુખ નથી આવતું, એની આપણે બધી વ્યવસ્થા કરી, કપડાં મેલા હોય સુખ ના આવે, ઘરમાં બધું ગમે તેમ પડ્યું હોય તો સુખ ના આવે, એની બધી વ્યવસ્થા આપણે કરી, પણ અંતઃકરણની શુદ્ધિની વ્યવસ્થા નથી કરી. મોટા પુરુષે આ કરેલી. યોગીજી મહારાજ 1970માં લંડનમાં હતા, ત્યાં એક પ્રેસ રિપોર્ટરે યોગીજી મહારાજને પ્રશ્ન કર્યો કે તમને કોઈ દિવસ મૂંઝવણ થયેલી? અને યોગી મહારાજ આમ બેઠેલા અને આમ હાથ કર્યો કે જિંદગીમાં નહીં. હવે જુઓ તમે, મૂંઝવણ થાય એવું સંપૂર્ણ વાતાવરણ હતું, કોઈ કશું જ સગવડ નહોતી. યોગી મહારાજનું આખું જીવન તમે જુઓ. અત્યારે તો અમારા બધાને સગવડ છે, પહેલાં યોગીજી મહારાજ આ સત્સંગ માટે ફરતા તો ગામડે ફરવાનું હતું, તો વાહન હતા જ નહીં, ગાડામાં ફરતા. એ તો અમે યોગીજી મહારાજ સાથે ફર્યા છીએ એટલે અમને ખબર છે કે યોગી મહારાજ ગાડામાં ફરતા અને અમે ચાલતા જતા, અમારા માટે ગાડું ના હોય, પાછું નજીકનું સેન્ટર તો ચાલી નાખો ને, તો ટ્રેન છે તો ટ્રેનમાં જવાનું, પણ ગાડામાં ફરતા હતા. પછી પંખા તો હતા જ નહીં ગામડામાં, ક્યાં પંખા હતા, લાઇટ જ નહોતું, ક્યાં પંખા હતા, એર કન્ડિશનની તો વાત જ ક્યાં છે, તો એ નહોતું. નદીમાં સરોવરમાં નાહવાનું હતું, લુગડા કેવા હતા, યોગીજી મહારાજના બધે આપણે જોયા છે, અત્યારે પ્રમુખ સ્વામી મહારાજના આપણે જોઈએ છીએ, સામાન્ય હતા, એક જ ડિઝાઇન. તમારે તો નવી ડિઝાઇન આવે એટલે એનો થોડો આનંદ આવે, અહીં કોઈ ડિઝાઇન જ નહીં, એક જ ડિઝાઇન દીક્ષા લીધી ત્યારથી, એટલે કપડાનો કોઈ આનંદ નથી. પછી દાગીનો નથી, યોગીજી મહારાજના શરીર ઉપર એક દાગીનો હતો, પિત્તરની વીંટી હતી, વીંટી તો સાધુને પહેરવાની હોય એટલે પિત્તરની હોય જ નહીં, એટલે કાઢી નાખવાની એ પ્રશ્ન જ નથી. પણ કંઠી છે અમાર, તો કંઠીમાં એ પિત્તરનો દોરો, તાંબાનો તાર છે, દોરો જ છે, પથ્થર લાકડાનું છે, બધું તમે જુઓ તો સામાન્ય છે, ગામમાં ઘર નથી,
બેંકમાં બેલેન્સ નથી, સીમમાં ખેતર નથી, શરીર ઉપર દાગીનો નથી. હવે સાધુનું સુખ શાનું રહ્યું? એક સુખ રહ્યું. શાનું સુખ રહ્યું? ખાવાનું. અમારે એક જ આનંદ છે. કેટલાક સેન્ટરોમાં નાહવાનો આનંદ છે. રાજકોટમાં સ્વિમિંગ પુલ બનાવ્યો છે એટલે એને એક આનંદ છે. બાકી છે જ નહીં, કશું એક કોઈ આનંદ રહ્યો જ નહીં. એ ખાવાનો આનંદ રહ્યો. એમાં યોગીજી મહારાજ જે ખાતા, ભેરું કરીને ખાતા. યોગીજી મહારાજ મુંબઈ પધાર્યા હતા અને ત્યાં એક બહુ મોટા એડવોકેટ હતા, મનુ સુબેદાર, અને બહુ જ ધાર્મિક ભાવનાવાળા હતા એટલે સંતો માટે આદરવાળા હતા. યોગીજી મહારાજ માટે એમને ખૂબ આદર હતો એટલે એમણે યોગીજી મહારાજની એકવાર ઘેર પધરામણી કરી અને બધું સારામાં સારું જમવાનું બનાવેલું. ચાંદીની થાળી, ચાંદીના વાડકા, ચાંદીના પ્યાલા, એ બધું ગોઠવેલું. તો યોગીજી મહારાજ બધો થાર કર્યો, બધી જમવા બેઠા તો થાળી બધી કાઢી નાખી બાજુ. પેલા કહે, સ્વામી આપને માટે. સ્વામી કહે, આ તો ઠાકોરજી માટે, અમારે તો લાકડાનું પત્તર. એ વાંધો નહીં, લાકડાનું પત્તર રાખ્યું. પછી દૂધપાક એમાં નાખ્યો, પછી દૂધપાકમાં શાક નાખ્યું, પછી એમાં કઢી નાખી, પછી એની અંદર પૂરી નાખી. અને શું કહેવું, ભેર કહેવાય, નવી જાતની ભેર. એ બધી ભેર ચોપાટી પર ભેર મળે છે ને, તે આ ભેર ફાવે? દૂધપાકમાં કઢી ફાવે? પણ એ ફાવે, ભેરમાં ફાવે જ છે ને. તો જોગી મહારાજ એ જમ્યા તો પહેલાં તો વિચારમાં પડી ગયા અને જમી રહ્યા પછી કહે, સ્વામી તમને અમે તમને જ્યારે જોઈએ સર તમે આનંદમાં હો છો. સવારે જુઓ, જોગી મહારાજને જેણે જોયા છે, જોયા ના હોય તો કડક એની જીવનની વાત જાણી છે. તમે સવારે જુઓ કે રાત્રે જુઓ, ગામડામાં જુઓ કે શહેરમાં જુઓ, હજારો માણસની વચ્ચે જુઓ કે એકલા જુઓ, બહુ ભણેલા માણસની વચ્ચે જુઓ કે અભણ માણસોની વચ્ચે જુઓ, પૈસાદાર માણસોની વચ્ચે જુઓ કે ગરીબની વચ્ચે જુઓ, ગમે ત્યારે જુઓ અને ગમે ત્યાં જુઓ, હંમેશા આનંદમાં. તો મનુ સુબેદાર એવું થોડું જોયેલું એટલે એમણે પૂછ્યું, સ્વામી તમે આવી રીતે કઈ રીતે આનંદમાં રહો છો? અમારી પાસે બધું જ છે, અમારી પાસે બંગલો છે, અમે ભણેલા છીએ, અમારી પાસે બેંક બેલેન્સ છે, બેંક બેલેન્સ ભેગું કરી શકીએ, અમારી પાસે બુદ્ધિ છે અને અમે ભેગું કરીએ જ છીએ, તોય અમને આવો આનંદ નથી રહેતો. અને તમને શાનો આનંદ છે? યોગીજી મહારાજે કહ્યું કે મારી પર શાસ્ત્રી મહારાજની કૃપ દ્રષ્ટિ પડી ગઈ છે, ગુરુની કૃપા. એ રીતે એમણે ત્યાં આગળ કહ્યું. પણ કહેવાની વાત શું છે કે કંઈક બીજી વસ્તુ છે આપણે જે જોઈએ છીએ એના કરતાં, તો એ આ હૃદયની શુદ્ધિ છે. તો એમનું આવું હૃદય શુદ્ધ હતું તો અખંડ આનંદમાં રહેતા હતા. એમ કોઈ માણસ તમે ગમે તેના જોગમાં આવજો પણ બધું હોય પણ અખંડ આનંદમાં નથી રહેવાતું. તો આનંદ રહેતા તેનું કારણ આ હતું કે હૃદય શુદ્ધ હતું. હવે આ હૃદય કઈ રીતે શુદ્ધ થાય એના ઉપાયો બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. હૃદય શુદ્ધ કરવાના ચાર ઉપાય: સ્મરણ, સેવા, સંયમ, સત્સંગ. ભગવાનનું સ્મરણ. યોગીજી મહારાજ એમને ભગવાનનું ભજન કરવું, ભગવાનનું સ્મરણ કરવું કેટલો મહિમા હતો. યોગીજી મહારાજ એક વાત બોલતા કે ભગવાન ભજી લેવા. દિવસમાં કેટલી વાર બોલતા? કેટલીક વાર યોગીજી મહારાજ રાતે લઘુ કરવા ઉઠે તો લઘુ કરતા હોય ને, તો લઘુ કરતા કરતા 5-10 વખત બોલે, કોઈ સાંભળતું જ નથી. આ ઉપદેશ માટે નતા કરતા, એ જીવતા હતા અને એમાંથી બોલાઈ જતું કે ભગવાન ભજવા, ભજી લેવા. તો આ જો જોગી મહારાજનું આ સૂત્ર હતું તો એનાથી હૃદય શુદ્ધ થાય છે. હવે જુઓ તમે કે આ ભગવાન ભજવાથી કેટલી શુદ્ધિ થાય છે. આ વાત નાની દેખાય છે પણ આ નાની નથી. બાલમંડળ, વાલ્મીકિ ઋષિનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું હોય તાતુ છોકરો જો ઘણા બધા છે. એ પહેલાં કોણ હતા? વાલ્મીકિ ઋષિ બન્યા એ પહેલાં કોણ હતા, શું હતા?
લૂંટારો અને મહાત્મા બન્યા. એ શું બન્યા, પહેલાં શું હતા? હું બોલું છું, મારી સાથે બોલજો. ડાકુ સે મહાત્મા, બધા સાથે બોલો. ડાકુ સે મહાત્મા, ખૂની સે મુનિ, વાલિયા સે વાલ્મીકી. પણ કેવી રીતે બન્યા હવે જુઓ તમે. કોઈ કોલેજમાં ભણવા ગયા છે? કોઈ યજ્ઞ કર્યા છે? કોઈ પારાયણ કરાય છે? કાંઈ નહીં, ભગવાનનું સ્મરણ. આ કેટલી મહત્ત્વની વસ્તુ છે એ આપણને આ સમજાય છે. જે ભગવાનનું સ્મરણ આપણે કરીએ જ છીએ, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં એને યજ્ઞ કયો છે, મોટામાં મોટો યજ્ઞ કયો છે. મોટામાં યજ્ઞ અશ્વમેધ કહેવાય છે. ભગવાનનું સ્મરણ કરવું એ અશ્વમેધ યજ્ઞ કરતાં પણ મોટી વાત છે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે યજ્ઞાનામ જગ્નોસ્મિ, બધાની અંદર જપ યજ્ઞ મોટામાં મોટો યજ્ઞ છે, તે ભગવાનનું સ્મરણ. હવે માર્ગે આપણે બધા ચાલ્યા જ છીએ, પણ એ ભગવાનનું સ્મરણ જે આપણે કરીએ જ છીએ એમાં હવે સુધારો કરવાનો છે. બધા જ કરે છે, બાલમંડળ બધાએ કરે, તમે મોટ બધાએ કરો છો. હવે બાલમંડળમાંથી જે રમતા હોય એ ઊભા થાય. ઘણા બધા છે. હવે તમે આગળ આવો થોડાક, આમ બે કલો હવે છે, આમ બોલિંગ કરો, બોલ કરો, બેસો બેસો બધા. હમણાં થોડા વખત પહેલા અમે મહેરાવ પાસે પોરડા ગયા હતા, ત્યાં છોકરાઓ બેઠા હતા, એટલે મેં એમને કહ્યું ક્રિકેટ રમો છો કે હા, મેં કહું બોલિંગ કરો છો તો કે હા, ક્રિકેટ રમતા એટલે બોલિંગ તો કરતા. તે છોકરાને ઊભો કર્યો, એને કહ્યું તું બોલિંગ કર, એટલે એણે બોલિંગ કર્યું. આમ હાથમાં બોલ લીધો હોય એવું આમ બતાવ્યું, અને પછી આમ નાખ્યો અને બોલિંગ ક્યાં છે એને શું કહેવાય? આમ નાખ, આમ નાખે ક્રિકેટમાં એને શું કહેવાય? હે, થ્રો બોલ. જો જાણે છે એ ક્રિકેટની અંદર ઉડો ઉતર્યો છે, પણ એ પોતે એવું માને છે કે હું ક્રિકેટ રમું છું, એ માને જ છે. જુઓ, પણ એ ખોટું છે ને. તો એમ ભગવાનના ભજનમાં એવું છે, આપણે સ્મરણ કરીએ જ છીએ પણ ઘણું ખોટું હોય. પણ હવે એવું ખોટું નથી, આણે જે નાખ્યો ને બોલ એ સાચો હતો, પણ હવે એમાં આગળ વધવાનું, એને પ્રશ્ન પૂછવાનો, અને તમે બધાએ જે રમતા એને પૂછવાનું કે તમે આવા છ બોલ નાખો અને સામે બેટ લઈને ઊભો નથી માણસ, બેટ્સમેન નથી, તો તમે બેલ્સ અથવા સ્ટમ્પ ઉડાડી શકો ખરા છએ છ વખત? ચલો, તમારામાંથી અત્યાર સુધીમાં કોઈએ છ બોલ નાખ્યા હોય અને છએ છ વખતે સ્ટમ્પ અથવા બેલ્સ ઉડ્યું હોય એવા હાથ ઊંચો કરો. ચલો, વાત તમારી વાત જવા દો. કોઈને તમે જોયો હોય તો હાથ ઊંચો કરો, અથવા જાણ્યો હોય તો હાથ ઊંચો કરો. જો ક્રિકેટ રમે છે પણ જુદું છે, પણ કદાચ કોક નાખે અને ધારો કે બેલ્સ ઉડે અથવા સ્ટમ્પ ઉડે, પણ વતલું સ્ટમ્પ નીચેથી ઉડે એવા બોલર કેટલા? તો આપણે જે ભગવાનનું સ્મરણ કરીએ છીએ ને એમાં એવું છે. આપણે બધા સ્મરણ કરીએ છીએ, નથી કરતા એવું નહીં, પણ એમાં ઘણા સુધારા કરવાના છે. તો એ સુધારા કરવા માટે ઘણા સુધારા કરવાના છે, એક નથી કરવાનો, ઘણા બધા. એ બધા સુધારાઓ પહેલાં તો આપણને સમજાય, અને સમજાયા પછી એ માર્ગે ચલાય. એને માટે એક અત્યંત અગત્યની વાત, એ શું છે એ હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે, સદગુરુ દેવાનંદ સ્વામીએ કહ્યું કે ભજી લે ભગવાન, સાચા સંતને મળી. કે ભગવાનનું ભજન કરવાનું છે અને સારું છે, એનાથી હૃદય શુદ્ધ થાય છે, પણ એ ભજન જે આપણે કરીએ જ છીએ એ જો સાચા સંતને મળીને કરીએ ને એ ભજન જુદું થાય.
જોગી મહારાજની વિશેષતા આ હતી. જો સ્વામિનારાયણનું ભજન ઘણા બધા કરતા હતા અને કરે છે અને સારું જ કરે છે, ખોટું તો છે જ નહીં, પણ જ્યારે સાચા સંતને મળે અને ભજન થાય એ જુદું. યોગીજી મહારાજ ને શાસ્ત્રી મહારાજ મળ્યા, એમની એક મોટામાં મોટી વિશેષતા આ હતી. યોગીજી મહારાજ એકવાર વિરમગામના સ્ટેશને હતા અને ત્યાંથી ગાડી બદલવાની હતી, ગાડીને આવવાની વાર હતી, પ્લેટફોર્મ પર બેઠા હતા. અને તે વખતે વેકેશન હતું એટલે બધા વિદ્યાર્થીઓ બધા પોતાને ગામ જતા હતા. એમાં યોગીજી મહારાજનું નામ તો ઘણા બધા જાણે, સ્વામિનારાયણ સંપ્રદાયને ના હોય ઘણા બધા જાણતા. એ કોઈ એક વાત કરી કે યોગીજી મહારાજ છે અહીંયા આગળ, એ બધા દોડતા દોડતા આવ્યા યોગીજી મહારાજ પાસે. અને એક વિદ્યાર્થીએ યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમે આવી જે વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી એનું રહસ્ય શું? તો યોગીજી મહારાજ બોલ્યા કે મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ રહસ્ય જો ગુરુ બતાયા, સંત બતાયા. તો યોગી મહારાજની મોટામાં મોટી વિશેષતા હતી, અને બધા મહાપુરુષો આ કહે છે, બધા જ કામ કરે છે. અત્યારે તમારી સામે હું વાત કરું છું, હવે જો આ માઇક મારી સામે ના હોય તો મારો અવાજ કદાચ તમારા સુધી પહોંચે કેમ એ પ્રશ્ન છે. બહુ જોરથી બોલું તો કદાચ આગળ થોડો પહોંચે, પણ બધાને તો ન જ પહોંચે. પણ આ પહોંચી જાય છે એનું કારણ શું છે? જો મને માઇક મળ્યું છે, હવે આની શક્તિ આટલી છે એટલે આટલા સુધી પહોંચાડે છે. પણ રેલવે સ્ટેશન ઉપર પહોંચતો હશે મારો અવાજ? પણ મારી પાસે મોબાઈલ હોય તો, અત્યારે કોઈની પાસે મોબાઈલ છે? હોય તો બંધ રાખજો, નહીં તો પાછો એ બોલશે. એ મોબાઈલ હોય ને મોબાઈલમાં હું બોલું તો અમેરિકા પહોંચી જાય. હમણાં મારે પહોંચી ગયો, હમણાં 2-3 મહિના પહેલાં અમેરિકાથી મારી પર ફોન આવ્યો. ત્યાં ન્યૂયોર્કમાં ગુણસાગર સ્વામી છે, એ વિસ્તારમાં ફરે છે. મને કહે કંઈ બોસ્ટનમાં શિબિર ચાલે છે અને બધા કાર્યકર્તાઓ ભેગા થયા છે, તો તમે કંઈક વાત કરો. એટલે મેં ફોન ઉપર વાત કરી. હું તો આમ ચાલુ ટ્રાવેલિંગમાં હતો અને ત્યાં માઇક ઉપર ગોઠવી દીધું. 400 જણાએ સાંભળ્યું. લ્યા, મને માઇક, મને મોબાઈલ ફોન મળ્યો આટલો નાનો જ, અને અમેરિકા હું વાત કરી શકે છો નાનું સાધન. પણ એ મોબાઈલ ફોન આ તો એણે માઇક ઉપર ગોઠવી દીધો તેના, અને 400 જણાએ સાંભળ્યું. પણ એ મોબાઈલ ફોન હું રેડિયો સ્ટેશન ઉપર કરું મુંબઈના, અને એમને વિનંતી કરું એ રિલે કરે તો આખી દુનિયા સાંભળે. જો થોડોક ફેરફાર. એમ આપણે જે ભગવાનનું ભજન કરીએ જ છીએ, પણ એમાં થોડોક ફેરફાર. એ કયો થોડોક ફેરફાર? કે મારા બદલવાની, કે તમે કઈ મારા ફેરો છો, કે સામાન્ય પેલી સામાન્ય લાકડાની, કે ના જરા સુખડની લાવો. સુખડની મેં પછી પ્રકાર હોય છે, એમાં મણકા કોતરેલા હોય છે, એ લાવો એટલે વધારે સારું. પણ એમાં સુધારો કર્યો છે કે મણકા કોતરેલા હોય પણ દરેક મણકે મણકે ગાંઠ હોય, એક મણકો વારે અને પછી ગાંઠ વારે. પછી એમાં સુધારો કર્યો કે ગાંઠ નહીં પણ એમાં નાનો મણકો કંઠીનો મૂકે વચમાં, એટલે જરા જુદી લાગી. પછી ફૂમતા, તમારે એક જ ફૂમતું હોય છે પણ ઠાકોરજી માટે મારા બનાવજો ને 3 ફૂમતા, અને એ ફૂમતા બહુ સ્પેશિયલ હોય છે. અમારા અમુક જ સંતો એ ફૂમતાના સ્પેશિયાલિસ્ટ છે, એને જ ફાવે એ ફૂમતા, બીજા કોઈને ના ફાવે, એવા ફૂમતા બનાવે છે. એટલે આપણે છે ને બહાર કર્યું આ બધું, બરાબર છે, એની જરૂરિયાત છે અને સારું છે. પણ વધારેમાં વધારે અગત્યની વસ્તુ શું છે? કે એવા સંત મળે તે તો આ કામ જલ્દી થઈ જાય. કેટલું કામ થાય છે હવે જાણવાની જરૂરિયાત છે. તો એક લોંગ ફેલો નામના ચિંતક થઈ ગયા, એમણે લખ્યું છે, એ સિંગલ કોન્વર્સેશન એક્રોસ ધ ટેબલ વિથ એ વાઇઝ મેન ઇઝ મોર ધેન 10 યર્સ ઓફ મિયર સ્ટડી ઓફ બુક્સ. તો કોઈ 10 વર્ષ સુધી સારા ગ્રંથોનો સ્ટડી કરે, રીડિંગ નહીં, રીડિંગ એન્ડ સ્ટડિંગ બહુ ફેર છે મોટો. વાંચી ગયા જરા, છાપું વાંચે છે એમ, એવું ન સ્ટડી, અને એવો 10 વર્ષ સુધી સ્ટડી કરે, એમાં એને જે પ્રાપ્ત થાય એ કોઈ વાઇઝ મેન મળે તો એના સમાગમની અંદર એક નાના વાર્તાલાપમાં થઈ જાય જો આ સંતોનો મહિમા આવ્યો. પણ
એક સંત ઇબ્રાહીમ થઈ ગયા, એમણે વાત કરી કે ઓલિયા સાથે વિતાવેલી એક પર 100 વર્ષની બંદગી કરતા અધિક છે. પેલામાં રીડિંગ હતું અર સ્ટડિંગ, અહીંયા બંદગી આવી એટલે પ્રેક્ટિકલ આવ્યું. પેલામાં ખાલી થિયરી પણ બુદ્ધિથી સમજ્યા, હવે આને પ્રેક્ટિકલ કર્યું બંદગી એટલે સાધના આવી. અને પેલું 10 વર્ષનો સ્ટડી હતો, આ 100 વર્ષની બંદગી, અને એની સામે એક જ સેકન્ડનો સમાગમ. આ ટેકનોલોજી આગળ જાય છે. પણ આ ગુણાતીતાનંદ સ્વામી એમણે જે વાત કરી છે એમાં કહ્યું કે આવા ગુણાતીત પુરુષના સમાગમમાં 1 સેકન્ડમાં 1,00,000 વર્ષનું કામ થાય છે. અત્યારે આપણે એકદમ બોલે ને તો મનાય એવું નથી, પણ હવે જે વિજ્ઞાન ભણ્યા છે એને થોડું મનાય કે ના આ વાત હોઈ શકે આવી, તો એ સમજવાનું છે. એટલે યોગીજી મહારાજની બહુ મોટી કોઈ વિશેષતા એ હતી કે એમની પાસે એવા ગુરુ હતા, શાસ્ત્રીજી મહારાજ. પણ એક બીજી વાત લખી હવે આ પંક્તિની અંદર કે ભજી લે ભગવાન સાચા સંતને મળી. તો પહેલાં તો સાચા સંત એટલે ગુણાતીત સંત, સંત ઘણા છે અને બધા સારા છે, કોઈ ખરાબ નથી. એક લક્ષણ હોય ને એ સારા જ છે, તું તો છે ને. પણ અહીંયા આગળ જે કહ્યું એ જુદા છે. આણંદની અંદર કેટલા ડૉક્ટરો છે, એમાંથી ઓપરેશન કરી શકે એવા કેટલા, એની અંદર હાર્ટનું ઓપરેશન કરી શકે એવા કેટલા. આણંદમાં એક છે હાર્ટનું ઓપરેશન કરે એવા, છે ઘણા. અહીં નહીં હોય કદાચ, વડોદરામાં છે, નડિયાદમાં છે, અમદાવાદમાં છે, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા. આખા ભારતની અંદર આટલા બધા સર્જનો છે અને હાર્ટનાય સર્જનો છે, ઓછામાં ઓછા આખા ભારતમાં 1,000 હશે હાર્ટનું ઓપરેશન કરનારા આખા ભારતમાં થઈને. પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા અત્યાર સુધીમાં ભારતની અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના 2 ઓપરેશન થયા છે, ફક્ત 2 જ. આજથી લગભગ 20-એક વર્ષ પહેલાં ડૉક્ટર સેને મુંબઈમાં કરેલું, ત્યાર પછી હમણાં લગભગ 15-એક વર્ષ પહેલાંના, અને એ મુંબઈવાળો દર્દી તો ધામમાં ગયેલો, પણ હમણાં 15-એક વર્ષ પહેલાં ડૉક્ટર વેણુગોપાલે દિલ્હીમાં કર્યું, એ દર્દી જીવે છે. એટલે અત્યારે 1 જ ઓપરેશન કહેવાય આમ તો અત્યાર સુધી. ડૉક્ટરો ઘણા છે પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા કેટલા. એમ સાચા એટલે ગુણાતીત એટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે એવા એવા સંત કેટલા, એ બહુ મહત્વનું છે. તો શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, યોગીજી મહારાજ એવા પુરુષ હતા. સાધુ ઘણા છે, બહારથી જુઓ તો સામાન્ય લાગે, પણ આ દ્રષ્ટિએ જુઓ તો અસામાન્ય હતા. તો એવા પુરુષને મળ્યા. હવે મળવું એટલે શું, એવા પુરુષ પહેલાં તો એવા પુરુષ હોય ને એનો પરિચય હોય ને એ જ મોટી વાત છે. પણ પછી મળવું એટલે શું, આપણે બસના સ્ટેન્ડ ઉપર કોઈકને મળ્યા, રેલવેના પ્લેટફોર્મ પર મળ્યા, કોઈના લગ્નમાં મળ્યા, કંઈ મરણમાં મળ્યા, કે ગમે તે કંઈક કોલેજની અંદર ભેગા થઈ ગયા, એ કંઈ મળ્યા, ફલાણા બી મળ્યા હતા, સિટી મળ્યા હતા, એ મળ્યા કહેવાય, બરાબર છે. અહીંયા મળવું એટલે શું, તો મળવું એટલે જેમ દૂધમાં સાકર મળે એમ મળવાનું, પાણીમાં સાકર નહીં પણ દૂધમાં સાકર. હવે ધારો કે એક વાડકીની અંદર દૂધ છે અને બાજુમાં એક પ્યાલામાં, અરે એક પ્યાલામાં દૂધ છે, વાડકીમાં ખાંડ છે. હવે પ્યાલાની બાજુ વાડકી મૂકો, બાલમંડર, સમજ્યા. શું છે, એક પ્યાલામાં દૂધ છે અને બાજુની વાડકીમાં ખાંડ છે, અને પ્યાલાને અડીને આમ વાડકી મૂકી તો એ ખાંડ દૂધને મલી કહેવાય. આમ મલી જ છે, નજીક જ આવી ગઈ, પણ મલી ના કહેવાય. પણ દૂધ ખાંડ દૂધમાં નાખવાની, પણ દૂધમાં નાખી એટલે મલી કહેવાય ના, પણ મલી હોય નીચે બેઠી હોય, પણ હલાઈ નાખે ને ગરમ કરે ને એક થઈ જાય એ મલી કહેવાય. તો એ રીતે ગુરુમાં સંતમાં મળવાનું. તો યોગીજી મહારાજ ને શાસ્ત્રી મહારાજ તો મળ્યા હતા, અને શાસ્ત્રી મહારાજ ઘણા બધાને મળ્યા હતા, બધાએ મળ્યા હતા અને બધા સેવા કરતા હતા.
પણ યોગીજી મારા શાસ્ત્રી મહારાજને મળ્યા હતા ને એ વિશેષ હતું. હવે વિશેષતા ક્યાં હતી એના થોડાક યોગીજી મહારાજના વચનો છે. તો યોગીજી મહારાજ એક વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ મને કોઈ આજ્ઞા કરે કે આ સેવા કરવાની છે તો મને એટલો ઉત્સાહ થાય, એટલો ઉત્સાહ કે વર્ષો સુધી હું કર્યા જ કરું, કર્યા જ કરું, કર્યા જ કરું, અને એ રીતે વર્ત્યા છું. કોઈ દિવસ ફેર પડ્યો, એક જ વાર કહેવું પડે, પછી નવી આજ્ઞા બદલાય તો જુદી બાબત. એમને કહ્યું કે આ રૂમ વારવાની છે, પછી એમાં ફેરફાર નહીં. ગોંડલની અંદર યોગીજી મહારાજને આદેશ આપ્યો કે તમારે અહીં રહેવાનું, આ મંદિરને બાંધકામનું બધું જોવાનું, આ કડિયા મજૂર હોય એની બધી સરભરા સેવા કરવાની. કોઈ દાડો ફેર પડ્યો નથી, કોઈની ફરિયાદ નહીં. જોગી મહારાજે કોઈની ફરિયાદ કરી નથી અને જોગી મહારાજ વિશે કોઈએ ફરિયાદ કરી નથી કે મને આમ ના સાચું, કાંઈ નહીં. સેવા સખત સેવા કરે જ રાખી, જોઈ લો. કોઈ વચનમાં ફેરફાર નહીં. આપણે ફેરફાર થઈ જાય, કોકવાર થાય, કોકવાર ના થાય, કોકવાર મોડું થાય, કોકવાર વહેલું થાય, જરાય ફેરફાર નહીં. આ બધો ફેર પડે છે. હવે જુઓ, આ ક્રિકેટમાં છે એવું, બધાય ક્રિકેટ રમે છે, અહીં કેટલાય રમે છે, પણ સચિન તેંડુલકર રમે છે એ જુદું છે. સચિન તેંડુલકરને હમણાં ખાલી જાહેરાતનો, રમવાનું નહીં, જાહેરાતનો એક 180 કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો, ખાલી જાહેરાત કરવાની. એમ કે આમ પેલી કોકો કોલા લે અને પીતો એનો ફોટો પાડે, એવું બધું હોય જાહેરાતમાં. એનો 180 કરોડ શાને માટે? ક્રિકેટ રમે છે. પણ ક્રિકેટ તો તમે રમો છો, હું રમતો હતો, પણ આ જુદું છે. એમ આપણે સમાગમ કરીએ જ છીએ, ભજન કરીએ જ છીએ અને સારું જ કરીએ જ છીએ, પણ આ ભૂમિકામાં આપણે જવાનું છે. યોગીજી મહારાજ આ રીતે કર્યું છે કે એણે શાસ્ત્રી મહારાજ મારી રીતે જોડાયેલા હતા. હવે શાસ્ત્રી મહારાજ મારી રીતે જોડાયેલા હતા એની બીજી વાત યોગીજી મહારાજે કરી છે કે શાસ્ત્રી મહારાજ આમ દર્શન થાય ને તો આમ ચહ ચહ સુખ આવે. કંઈ બોલતા નથી, કંઈ પ્રવચન કરતા નથી, કશું આપતા નથી, કશું લેતા નથી, પણ એમને એમ સુખ આવે. આ જોડાણ હતું. જે વ્યક્તિમાં તમને અત્યંત હેત હોય ને તો એવું થશે. જોજો, ગમે તે તમારો દીકરો હોય ને, પણ તમને એનો હેત હોય તો તમને એમ જોવાનું સુખ આવે, કશું તમને આપતો ના હોય તોય તમને સુખ આવે. તો યોગી મહારાજને શાસ્ત્રી મહારાજને એવું જોડાણ હતું. આ શબ્દ યોગીજી મહારાજ બોલ્યા છે. ત્રીજી વાત યોગીજી મહારાજ બોલ્યા છે કે હું કાગળ લખતો હોઉં અને આખો કાગળ લખાઈ ગયો હોય, એડ્રેસ થઈ ગયું હોય અને સહી કરી હોય એમ, અને જો સ્વામી સહી કરતા કે લિખિતન સાધુ જ્ઞાનજીવન દાસજીના જય સ્વામિનારાયણ, હવે જ્ઞાનજીવન દાસજીને લખાઈ ગયું હોય અને જય સ્વામિનારાયણ લખવાનું બાકી હોય અને કોઈ આવીને કહે કે શાસ્ત્રી મહારાજ બોલાવે છે તો સ્વામી પેન મૂકી દે અને કાગળ મૂકી દે. આ જોડાણ, થોડોક ફરક આ જાણવાનું છે. આના પર શાસ્ત્રી મહારાજ એક દ્રષ્ટાંત આપતા હતા. આ હાયર સાધના, ગુરુમાં જોડાણ કેવું કરવાનું છે એનું દ્રષ્ટાંત શાસ્ત્રી મહારાજ આપતા હતા. બનેલી વાત કંઈક હશે. તો એક ગામની અંદર ત્યાં પૂર આવ્યું, નદીમાં, નદીને કિનારે છે ને પૂર આવ્યું. તો પૂર એવું આવતું ગયું આમ કે ગામ લોકોને લાગ્યું કે હવે ગામ તણાઈ જશે, કે હવે તો ગયા બધા. પણ એમાં કોઈક જરા જાણકાર માણસ હતા, એણે કહ્યું કે જો કોઈક પતિવ્રતા સ્ત્રી હોય અને એ આ નદીને વધાવે તો આ પાણી બેસી જાય. કે તો પતિવ્રતા કોણ છે? તો કે આ ફલાણા બહેન પતિવ્રતા છે, એટલે એમની પાસે ગયા. એમને કહ્યું કે બેન આવી તકલીફ થઈ છે અને હવે તમે પતિવ્રતા તરીકે બહુ તમારું નામ બહુ આગળ છે, તમે નદીને વધાવો. એણે કહ્યું કે હું વધાવીશ, મને વાંધો નથી, પણ કે મારા કરતાં મારી બહેનને લઈ જાઓ, એ વધારે મારા કરતાં આગળ છે. એટલે નાના બહેનને લઈ ગયા. એમણે બધું ત્યાં આગળ નદીમાં પૂજન કર્યું, નારિયેળ વધેર્યું, બધું કંકુ છાંટ્યું, ચોખા છાંટ્યા અને પ્રાર્થના કરી, એટલે પાણી પછી બેસી ગયું ત્યાં આગળ. અને બધાએ પછી બહેનનું સ્વાગત કર્યું. પછી કોઈએ પેલા મોટા બહેનને પૂછ્યું કે તમે પતિવ્રતા છો, તમે બરાબર જ છો, તો તમારા તમે તમારા નાના બહેનને મોકલ્યા તો એની શું વિશેષતા? એટલે એમણે વાત કરી કે હું એકવાર આમ ડાબેલું લઈને ખાડતી હતી અને મારા પતિ આવ્યા અને પાણી માગ્યું,
એટલે મેં સામનું નીચે મૂક્યું, આમ આમ હતું ને, એટલે આમ નીચે અને પાણી આપ્યું. પાણી તો આપ્યું જ છે, પછી બીજું સાબેલા કૂટવાનું કર્યું નથી, પતિ પહેલા એ વ્યવસ્થિત હતું. પણ પછી મારી બહેનને એકવાર આવી રીતે ખાડતા હતા અને એના પતિ આવ્યા અને પાણી માગ્યું તો હાથમાં સાબેલું હતું, ધડ દઈને છે મૂક્યું. કેટલો ફરક, તો આગળ નીકળી ગયા. તો યોગીજી મહારાજની વિશેષતા આ હતી, શાસ્ત્રી મહારાજમાં જોડાણ આ રીતે હતું. તો આ બધું શીખવાનું છે આપણે. હવે આપણે અંતર્દૃષ્ટિ કરવાની આવી. જુઓ હવે કે યોગીજી મહારાજે આપણને આદેશ આપ્યો છે, એ આદેશ હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. યોગીજી મહારાજ કહેતા 25,000 રૂપિયા નફો જતો કરીને પણ અઠવાડિક સત્સંગ સભા કરવી, આદેશ. આ લગભગ તમે બધા જાણો છો, આમાં કોઈ નથી જાણતા એવું નહીં. પણ હવે પ્રશ્ન એ પૂછવાનો કે આ એક વર્ષ, આ આ મહિના, આ વર્ષના 5 મહિના, આગલા વર્ષના બીજા 7 મહિના, એટલે આ એક વર્ષ દરમિયાન એક પણ સભા ના પડી હોય, એ હાથ ઊંચો કરો. કોઈ નથી. પેલા મકવાણા છે કે નહીં, જસવંતભાઈ મકવાણા, એ વચમાં પૂછ્યું હતું 15 વર્ષમાં એક પણ સભા નથી. અહીંના જ છે જસવંતભાઈ, અહીંયા જ છે, આણંદના જ છે, અત્યારે કદાચ નહીં આવ્યા હોય. પણ એ 15 વર્ષમાં એક પણ સભા પડી, જે જુદું થયું. તો આ સુધારો કરવાનો. યોગીથી આપણે ઉજવીએ છીએ જયંતિ પર્વ, આ દિશામાં વિચારવાની જરૂર છે. નહીં તો આમાં પર્વ આવ્યા કે તમે ભેગા થાઓ, છૂટા પડી જાઓ, બરાબર સારું છે. પણ આવું અથો એક વસ્તુ લે નથી તો હવે નિર્ણય બધાએ પણ સભા પડવી જોઈએ નહીં. ગમે ત્યાં જાઓ, કદાચ ગામમાં જવાનું થાય તો એ સભા કરવી. તમે જે ગામમાં ગયા હો અને સભા ના થાય તો એકલા સભા કરવી, જાતે કરી લેવી. આ વચન પાર્યું કે અબનું છે આવું, પણ આ અટકો હોય તો આગળ વધે. બાકી તમે તો નથી જ કરતા, પણ આ આગળ વધવાની વાત છે. તો આ જે વિચારવા યોગીજી મહારાજે, યોગીજી મહારાજની વાત તો આપણે કરી, પણ આપણા જીવનમાં આપણે પ્રેક્ટિકલ આ રીતે ઉતારવાનું. હવે એના કરતાં એક બીજી અગત્યની વાત, સભામાં તો આપણે આવીએ જ, ઘણા બધા તમે બધા ઘણા બધા સારું જ કરો છો, પણ એક બહુ જ અગત્યની વાત આપણી સાધનામાં જે છે, જે યોગી મહારાજે કરેલી છે, રોજ યાદ રાખવા જેવી અને રોજ એની પર વિચાર કરવા જેવી. યાદ રાખવા જેવી એટલું નહીં, પણ વિચાર કરવા જેવી. યોગીજી મહારાજે કહ્યું કે મને આ સત્સંગની અંદર 50 વર્ષ થયા, એટલે આજે યોગી મહારાજ બોલ્યા છે ને, એ દીક્ષા લીધા પછી ના બોલે 50 વર્ષ. આમ તો યોગીજી મહારાજ તો સત્સંગનો કુટુંબ પહેલેથી સત્સંગ હતો, એની વાત નથી કરતા, પણ આ 50 વર્ષ એ આ દીક્ષા લીધા પછીની વાત કરે છે. તો 50 વર્ષ આ સત્સંગમાં થયા, પણ કોઈ થાથા થાબડા જેવો હોય ને એનો મને કોઈ દિવસ અવગુણ આવ્યો નથી, કોઈ વિરોધી એનો પણ અવગુણ નથી આવ્યો. આ બહુ મોટી વાત છે. ભેગા રહેવું, હું તો દૂર રહું છું, મને તમારો અવગુણ બહુ નહીં આવે, પણ ભેગા રહેવાનું હોય ત્યારે ખબર પડે, એની અંદર વિચારવાનું આવે. પણ એની અંદર અવગુણ નથી આવ્યો, કોઈનો અવગુણ નથી આવ્યો. તો અવગુણ નતા એવું નહીં, અવગુણ દરેકનામાં છે, કંઈ ને કંઈ ખામી તો છે જ. પણ જોગી મહારાજે કોઈ દિવસ જોયું નથી. આ એક નવો દ્રષ્ટિકોણ છે. તો આ શીખવાનું છે, બહુ જ અગત્યની વાત છે. આ વાત એટલી મહત્વની છે, આપણે પાછા એમાં પડી જઈએ. જો તમે દારૂ નથી પીતા, તમે માંસ નથી ખાતા, ચોરી કરવા નથી જતા, બીજા વ્યસન પણ નથી, પણ અહીંયા આગળ ભૂલ થાય છે, કઈ અવગુણ આવી જાય છે, તો એ દિશામાં આગળ વધવાનું છે. અને એને માટે ગુણાયતાન સ્વામી એક વાત કરી કે નિત્ય 1,00,000 રૂપિયા લાવતો હોય પણ સત્સંગનું ઘસાતું બોલે એ મુને ના ગમે. હવે વિચારો, આ વાત ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે. આ વાત 150 વર્ષ પહેલાંની વાત થઈ. તે વખતના 1,00,000 એટલે અત્યારના 10 કરોડ કહેવાય. એટલે આજે બોલવું હોય તેવું બોલાય કે રોજ 10 કરોડ રૂપિયા લાવે પણ સત્સંગનું ઘસાતું બોલે તે મુને ના ગમે.
હવે 10 કરોડ રૂપિયા કોઈ લાવે, એ માણસ કેટલો બુદ્ધિશાળી હોય અને એને કેવા સંબંધો, આ તો 10 કરોડ લાવવાના છે એટલે કે વેપાર કરીને તો લાવવા નથી, વેપાર કરીને લાવાય તો એ અઘરું પડે. આજે 10 કરોડ રોજના રૂપિયા કમાતા હોય એવા દુનિયામાં કેટલા માણસો હશે? હશે, નહીં હોય નહીં પણ કેટલા હશે. પણ આ તો કરોડ લાવવાના છે એટલે કમાવાનું છે જ નહીં, આમાં માલ કશો આપવા જ નથી અને લાવવાના છે સત્સંગને માટે લાવવાના. સત્સંગ માટે તમે પૈસા આપો, તમને શું આપવામાં આવે છે? તમે મંદિરમાં 1000 રૂપિયાની ભેટ મૂકો તો આવડું પ્રસાદનું બોક્સ આપે છે. પણ 1,00,000 આપો તો કે એનાથી 10 ગણું મોટું નથી આપતા, 100 ગણું મોટું, થોડો વધારે આપે છે. તો કશું આપવા જ નથી લેવાના જ. તો 10 કરોડ રોજના લાવે એનામાં કેટલી બુદ્ધિ હોય, કેટલા સંબંધ સારા હોય તો 10 કરોડ લાવી શકે. પણ તોય ગુણાયતાન સ્વામી કહે છે કે જો સત્સંગનું ઘસાતું બોલે તો મને ના ગમે. તો ભગવાનને ના ગમ્યું, અરે મોટા પુરુષે ના ગમ્યું તો ભગવાનને ના ગમ્યું તો આપણું કાર્ય ના થયું, હૃદય શુદ્ધ ના થયું, મૂળ કાર્ય અધૂરું રહ્યું. તો આ બહુ સાચવવાનું છે. એટલે આ યોગીજા જીવ મહારાજના જીવનમાંથી આ શીખવાનું. અમે હું જ્યારે શરૂઆતમાં સત્સંગમાં આવ્યો ને પછી આવું બધું દેખાય, કેટલુંક જોવામાં આવે, કેટલુંક સાંભળવામાં આવે, એમાં ઘણીવાર જોયેલું બધું અધૂરું હોય, સાંભળેલું પાછું અધૂરું હોય. એ બધું મગર કે ફલાણા આમ છે, સિટી આમ છે, આ ફલાણા આમ છે, ભૂપેન્દ્રભાઈ આમ છે, એ બધું મનમાં ચાલતું હોય. એટલે યોગીજી મહારાજ વડોદરા પાસે કંડારી ગામ છે ત્યાં અમે વિચરણમાં સાથે બધા હતા, મથુરભાઈ વૈદને હતા. તો મેં યોગીજી મહારાજને કહ્યું કે મેં કોઈ થોડી ખાનગીમાં વાત કરવી છે. મને કહે ચાલો. એટલે અંદર રૂમમાં લઈ ગયા. યોગીજી મહારાજ ગાદલા ઉપર બેઠા અને હું શેત્રંજી ઉપર બેઠો હતો, અને જોગી મહારાજ મારું કાડું આમ પકડેલું અને પછી આમ ભરીને આમ બેઠા. મને કહે વાત કરો. એટલે મેં વાત શરૂ કરી આમ કે આમ ફલાણા હરિભક્ત આમ. હજુ તો હું આમ હજુ પૂરું કરું, વાક્ય પૂરું બોલ્યો જ નથી. પણ આમ જોગી મહારાજ સમજી ગયા કે આ કંઈક નેગેટિવ વાત કરે છે. એટલે મને કશું કહ્યું નહીં પણ મારો હાથ છોડી દીધો અને આમ ઊભા થઈને બહાર ચાલી ગયા. આવી વાત સાંભળવાની જ નહીં. આ સિદ્ધાંત તો બહુ જ અગત્યની વસ્તુ છે. આનો આની વાત તમે જુઓ વતના પ્રતિંદર વારંવાર સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી, પણ આમાં આપણે ફેઇલ જઈએ છીએ. તો યોગીજી મહારાજે જે આ સિદ્ધાંત કયો છે એને આગળ વધારવા માટે અને જીવવા માટે જે કેટલીક વાત કરવાની છે, બોલું છું, મારી સાથે બોલજો. આ સિદ્ધ કરવા માટે સ્વામિનારાયણ હરે. હું દરેક સ્તરે, દરેક સમયે, દરેકમાં ગુણ જોઈશ, ગુણ સાંભળીશ, ગુણ કહીશ, ગુણ લખીશ, ગુણની ચર્ચા કરીશ, ગુણ વિચારીશ. આ જે વાત કરી એ ભૂમિકામાં જવા માટે એક આ ટેવ પાડવાની. પછી બીજી વાત, હું ક્યારેય પણ, ક્યાંય પણ, કોઈના પણ, કિંચિત પણ અવગુણની, દોષની, ખામીની, ક્ષતિની, ભૂલની ચર્ચા કરીશ નહીં, લખીશ નહીં, બોલીશ નહીં, સાંભળીશ નહીં, વિચારીશ નહીં. કદાચ સમાગમમાં આપણે આવ્યા હોય ને કંઈક દેખાય તો ચર્ચાનો વિષય નહીં બનાવવાનો, કે તમે કોકને જોયો કે આ બીડી પીવે છે એટલે પેલો બીડી પીવે છે, આ નકામો છે, બોલાય જ નહીં. ભલે પીતો, હું કહું છું બીડી શું, ભલે દારૂ પીતો કંઈ વાંધો નથી, દારૂ પી ભલે ને, અહીં સુધારવાનો છે ને, અહીં સુધરશે. તમારે કહેવું હોય તો જવાબદાર વ્યક્તિને કહેવાનું, જે એને સુધારી શકે એવા હોય એને કહેવાનું, બધાને ના કહેવાય. અને એક જ જણને કહેવાનું, કારણ કે 10 જણ સુધારી શકે એવા છે તો 10ને કહેવાયની જરૂરિયાત નથી, એકને કહો. પછી એનાથી સુધારો ના થાય તો એને વાત કરી કે ભાઈ તમે સુધારો, મેં તમને કહ્યું પણ સુધર્યો નથી, તો બીજાને વાત કરું કે આ કરો, સર્વ મંગલ સ્વામીને કરો તો વાંધો નહીં, પણ ચર્ચાનો વિષય ના બનાવાય. આપણે અહીંયા ફેઇલ જઈએ છીએ, આની અંદર બહુ ધ્યાન રાખવાનું છે. પણ તમે કરતા નથી, હવે એક સ્ટેપમાં આપણે આગળ ગયા, લખતાય નથી, ચર્ચાય નથી કરતા, પણ સાંભળવાનું નહીં. પરમ પૂજ્ય મહંત સ્વામી યોગીજી મારી સાથે વિચરણમાં હતા. યોગીજી મહારાજ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હતા અને યોગીજી મહંત સ્વામી થર્ડ ક્લાસમાં હતા.
અને તે વખતે ઘણું કરીને પાર્ષદમાં હતા, તો એમની સાથે ખરી ભક્ત હતા. અને ટ્રેન ઉપડી અને સખત ગીરદી બેઠા એટલે તમારા હલાય ની એવી ગીરદી હતી. પછી પેલા હરિભક્ત હતા, એમણે જરા એવી વાત શરૂ કરી. હવે માણસો એને ખબર પડી ગઈ કે યોગીજી મહારાજના સિદ્ધાંતની બહારની વાત થાય છે. પણ પેલા હરિભક્ત ઉંમરમાં મોટા હતા, પાછા જૂના હતા. હવે એને કેવી રીતે કહેવું કે તમે બંધ કરો, બહાર અહીં કંઈક હોય તો આમ કંઈ આગા પાછા થઈ જાય, પણ ત્યાં આગા પાછા કેમ નું થવું? એટલે આમ પરાણે સાંભળ્યું કમ મને. પછી સ્ટેશન આવીને ઉતર્યા અને ઉતારે ગયા તો યોગીજી મહારાજે પ્રશ્ન કર્યો કે ટ્રેનમાં શું કથાવાર્તાથી એ વાત કરો. હવે આ કથાવાર્તા કેવી? એટલે યોગી માનસ્વામી કહ્યું સ્વામી આવી વાત થઈ. તો યોગીજી મહારાજ કે બે ઉપવાસ, બે નિર્જરા, અને આવા ગરમીના દિવસો હતા. બે પાછા કહેવા કે આજે કર્યો પછી બે દિવસ જમવાનું એવું નહીં, આજે ને કાલે ભેગા બે એટલે અઘરું પડે ને. બે નિર્જરા ઉપવાસ આપ્યા આટલી ભૂલમાં, તો સાંભળવાનું નહીં. પણ હજુ આપણે આગળ જવાનું છે, આ બધી ભૂમિકાઓ છે દરેકની આગળ જવાની, એમાં શું છે વિચારવાનું નહીં. અને ક્યાં સુધી આપણે પહોંચવાનું છે? તો સામી થોડી વાર ચાલુ રાખો, ટાઈમ થયો છે, પણ હવે પાંચ વાત ચાલે છે એટલે પૂરી કરવી પડશે. સામી વ્યક્તિની અંદર 1000 અવગુણ હોય અને 100% સાચા છે અને નાના નથી, આમ હિમાલયની સાઈઝના છે, અને તમે જાણો છો, બધાય જાણે છે, તેનો વિચાર નહીં કરવાનો. હું એકદમ PhDનું લેસન આપું છું, પણ યોગીજી મહારાજ PhDના કક્ષાના હતા અને યોગી પર છે, તો PhDની લેસન તો જાણવું જ જોઈએ આપણે કે આ ભૂમિકામાં જવાનું છે. તો આ મંદિર બાંધ્યું એ સાર્થક, તો આ હોલ બાંધ્યું એ સાર્થક, બાકી બરાબર છે, ચાલે છે બધું, તો ચલાવવાનું એ રીતે. પણ આપણે આગળ જવું છે તો વાત તો જાણવી જ પડે. તો 1000 અવગુણ હોય અને હિમાલય જેવા હોય એ ભૂલી જવાના, અને 1 ગુણ હોય એ ગુણ યાદ રાખીને એની સેવા કરી લેવાની. અને પોતાનો વિચાર કરવાનો હોય ત્યારે આપણામાં 1000 ગુણ હોય અને 1-1 ગુણ હિમાલય જેટલો હોય એને ભૂલી જવાનું, અને 1 અવગુણ હોય અને એટમ જેટલો હોય, અણુ જેટલો, એને યાદ કરીને સુધારવાનો પ્રયત્ન કરવાનો. આ સાધના છે, યોગીજી મહારાજની સાધના હતી. તો યોગીજી મહારાજના જીવનમાંથી આપણે જે સાધના કરવાની છે એ હું ટૂંકમાં બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા એ જ મારું જીવન, એ જ યોગ, એ જ યજ્ઞ, એ જ યાત્રા, એ જ તપ, એ જ ત્યાગ, એ જ વ્રત, એ જ દાન, એ જ ધ્યાન, એ જ ધારણા, એ જ શાસ્ત્ર અભ્યાસ, એ જ સમગ્ર સાધના. તો આ દિશામાં એક જવાનું. હવે બીજી વાત, આ જોડાણની વાત આવી, સંતમાં મળવાની વાત આવી. યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજ એ રીતે જોડેલા હતા, એ અત્યારે આપણે કેમ કરવું એની મેં વાત કરી. હવે એક સ્ટેપ આગળ. પ્રમુખ સ્વામી મહારાજની રુચિ એ મારી રુચિ, એમનો અભિપ્રાય એ મારો અભિપ્રાય, એમનો સિદ્ધાંત એ મારો સિદ્ધાંત, એમની મરજી એ મારી મરજી. એ રાત કહેતો રાત અને દિવસ કહેતો દિવસ. હવેથી આગળ જવાનું એકદમ જે યોગીજી મહારાજ આમ એ રીતે જોડેલા હતા એની વાત કરું છું. પ્રમુખ સ્વામી મહારાજમાં સંપૂર્ણ નિર્દોષ ભાવ અને સંપૂર્ણ દિવ્ય ભાવ. દિલ્હીમાં તમે બધા ઘણા બધા આવ્યા હતા અને મુખ્ય જે ઉદઘાટન હતું એની અંદર જે બધું આમ પ્રેસિડેન્ટ આવ્યા હતા અને પ્રાઇમ મિનિસ્ટર હતા અને બધા બેન્ડ વાજા વાગતા હતા અને બધું આમ નૃત્ય થતા હતા, બધા દિવ્યતા લાગે. પણ એ પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યાનગર આવે અને આ ફાર્મની અંદર આમ ખુલ્લામાં ત્યાં બેઠા હોય, છાંયડો નથી, કોથરો પાથરો નથી, અને કોઈ સાધુ નથી બાજુમાં, હરિભક્ત નથી, બાળક મંડળ, બાલમંડળ નથી, કિશોર મંડળ નથી, કોઈ નથી,
એકલા પ્રમુખ સ્વામી મહારાજ બેઠા છે અને ઝોકા ખાય છે.